આ વખતે મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી તમે જાઓ. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત કહેવાય અને તે એવો જાય તો સારું. મહારાજ કે ના તમે જાઓ. મહારાજની આજ્ઞા થઈ મુક્તાનંદ સ્વામી અહીંયા વડોદરા આવે છે અને વડોદરાની અંદર તો ગાયકવાડ સરકાર તરફથી આ આયોજન હતું એટલે જબરજસ્ત મોટો હોલ, હોલની અંદર આ બધું આયોજન થયેલું છે અને સમગ્ર વડોદરા શહેરના વિદ્વાનો એકત્રિત થયેલા છે. બીજા બધાએ પણ આમ જનતા આ શાસ્ત્રાર્થને જોવા સાંભળવા માટે એકત્રિત થયેલી છે અને શાસ્ત્રાર્થ માટેના જે નીતિ નિયમો હોય એ પ્રમાણે બે બાજુ પંડિતો ગોઠવા જાય. વધ્યસ્થી આર્બિટ્રેટર જેવા તરીકે કોઈ હોય ને એને બેસાડે કે શાસ્ત્રાર્થની અંદર કાંઈક એવો કોડ પ્રશ્ન આવે, કંઈ ન સમજાય તો એનો એ જવાબ આપે, આવું બધું ગોઠવાઈ જાય છે. શાસ્ત્રાર્થનો સમય થાય છે. મુક્તાનંદ સ્વામી જે જગ્યાએ ઉતર્યા હતા ત્યાંથી હવે શાસ્ત્રાર્થ કરવા માટે જઈ રહ્યા છે. એમણે સાથે કોઈ શાસ્ત્રો લીધા નથી, એમણે સાથે લીધી છે સ્વરૂપ નિષ્ઠા. મહારાજને સાથે લઈ અને નીકળે છે. મનોમન મહારાજને વંદન કરતા મુક્તાનંદ સ્વામી વડોદરાની બજારમાં મનોમન એક પદ ગાતા ગાતા જાય છે. વાલા

ચાર પદ બનાવ્યા છે ત્યાં જતા સુધીમાં. આ ચારેય પદને જો આપણે સાંભળીએ, એનો અર્થ સમજીએ ને, તો આમાં શાસ્ત્રાર્થની કોઈ વાત જ નથી આવતી. અને હું શાસ્ત્રાર્થ કરવા જાઉં છું તો મારી સહાય કરજો, મારી બુદ્ધિમાં પ્રવેશ કરજો, કે પેલી વ્યક્તિમાં એવો પ્રવેશ કરજો કંઈ બોલી જ શકે નહીં, કાંઈ જ નથી કહેતા. મુક્તાનંદ સ્વામી પોતાની આખી રહેણી કહેણી, પોતાની જે ભાવનાઓ છે, હું કેવો છું, હું તો છું ગણી નગણી નાર તોય તમારી રે, તમે ગુણસાગર ગોપાળ શ્યામ મોરારી રે, હું કેવો છું ને તમે કેવા છો, એ બે ભાગ જુદા કરે છે. બસ મહારાજ જેવો તેવો છો ને તો હું આવો છું ને તમે આવા સમર્થ છો, એક પણ શબ્દ એવો કહેતા નથી. પણ મુક્તાનંદ સ્વામી આવી રીતે જ્યારે સભામાં પ્રવેશ કરે છે ને, બસ મુક્તાનંદ સ્વામીને જોઈને જ 50% તો સામે પક્ષ હારી જાય છે. મુક્તાનંદ સ્વામીની એવી સાધુતા હતી, મુક્તાનંદ સ્વામીનું એવું જીવન હતું, મુક્તાનંદ સ્વામીની એવી વાણી હતી, અને મુક્તાનંદ સ્વામીનું એવું વર્તન હતું. વાણી વર્તનની એક અસર થાય છે અને એમાંથી એક જબરજસ્ત એટમોસ્ફિયર ઊભું થાય છે, કે જે આવી રીતે કોઈ શાસ્ત્રાર્થ કરવા કોઈને હરાવા આવ્યા હોય ને, તો એ પોતે જ ત્યાં હારી જાય છે. મુક્તાનંદ સ્વામીનો અહીંયા પણ જબરજસ્ત દિગ્વિજય થાય છે, મુક્તાનંદ સ્વામીને માન સન્માન મળે છે. મહારાજ પોતે પણ સ્વામી ઉપર અત્યંત રાજી થાય છે. સંપ્રદાયના એ સમયના મહારાજના દીક્ષિત બે સંત, એક નિર્વિકલ્પાનંદ નિત્યાનંદ સ્વામી, પછી વિદ્વાન ગણાતા, પોતે ગણતા પોતાની જાતને હું એવો વિદ્વાન છું. શાસ્ત્રના અર્થો એને આવડતા, શાસ્ત્રમાં જે કંઈ અર્થ કયો તો એ શબ્દના અર્થ કરી શકતા. આજે પણ એવા ઘણા વિદ્વાનો હોય છે. મુંબઈની અંદર એક વિદ્વાન સંત આવ્યા હતા અને ભારતીય વિદ્યાભવન કોલેજના હોલની અંદર એમનું પ્રવચન હતું, તો એક મહિના સુધી એક શ્લોક ઉપર એણે પ્રવચન કર્યું. વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિન રસોપ્યસ રસવર્જમ પરમ દ્રષ્ટવા નિવર્તતે, આ શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજા અધ્યાયનો શ્લોક છે. એના પર એક મહિના સુધી એમને વિવરણ કર્યું, પણ એને વિષયની નિવૃત્તિ નહોતી થઈ. એ કરી શક્યા નહોતા અને કોઈને કરાવી પણ શક્યા નહોતા. એક મહિના સુધી કોઈ સાંભળેલું, કોઈનો સ્વાદ ઓછો થયો નહોતો અને કોઈનો વાદ વિવાદ પણ ઓછો નહોતો થયો. એટલે શબ્દનો અર્થને જાણવા એક વાત છે અને શબ્દ પ્રમાણે જીવન જીવવું બીજી વાત છે. મુક્તાનંદ સ્વામી એવું જીવન જીવતા, પ્રમુખ સ્વામી મહારાજ એવું જીવન જીવે છે, એટલે એમના દર્શનથી શાંતિ થાય છે, એમના દર્શનથી શંકાનું સમાધાન થાય છે, એના દર્શનથી જે કોઈ પ્રશ્ન પૂછવા આવે ને, પ્રશ્ન ભૂલી જાય છે કે ભૂસાઈ જાય છે. એના કરી લે તું દર્શન રે અંતર જેના છે ઉજળા, વાણી ઉજળી વિચાર ઉજળા વર્તન ઉજળા,

વાણી વિચાર વર્તન એનો જબરજસ્ત પ્રભાવ પડે છે. નિર્વિકલ્પ આનંદ સહન કરી શકતા નથી. પ્રસંગ આખો જુદો છે. મહારાજને કહે છે કે આમાં શું મોટી થાળ મારી છે, અમને મોકલ્યા તો અમે પણ દિગ્વિજય કરીને આવે. મહારાજને આ વાત ગમતી નથી. પછી ઘણો બધો પ્રસંગ બને છે. એકવાર એવું બને છે કે વેમારડી એટલે કે ભરૂચ જિલ્લાની અંદર આવેલું આ ગામ છે, અને ત્યાં આગળ આપણે અદ્ભુતાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો છે, અને સત્સંગ કરાવ્યો છે અને મહારાજને આમંત્રણ આપ્યું છે. મહારાજે પોતે સંમતિ આપી છે કે અમે ત્યાં આગળ આવીશું અને આવી રીતે હિંડોળો વગેરે તૈયાર રાખજો. પણ પ્રસંગ એવો બને છે કે મહારાજ ત્યાં જઈ શકતા નથી, અને છેલ્લી ઘડીએ મહારાજ કહે છે કે હવે અમે નહીં આવીએ, પરંતુ મુક્તાનંદ સ્વામીને તમે લઈ જાઓ. મુક્તાનંદ સ્વામીને મહારાજ જવાની આજ્ઞા કરે છે, અને સાથે સાથે મહારાજ એ પણ વાત કરે છે કે સ્વામી, અમારા માટે જે તૈયાર કર્યું છે, એ લોકો તો મહારાજ માટે વાઘા વસ્ત્ર માથે મુગટ આ બધું તૈયાર કર્યું હતું. મહારાજે કહ્યું કે અમારા માટે જે જે તૈયાર કર્યું હોય એ બધું જ તમે આ પ્રમાણે અંગીકાર કરજો. અને ત્યાંના ભક્તોએ મુક્તાનંદ સ્વામીને શણગાર સજાવ્યા અને વાઘા વસ્ત્ર પહેરાવ્યા, માથે મુગટ મૂક્યો, હિંડોળા ઉપર હિંચકાવ્યા. મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી નીચે જોઈને આ બધું માન સન્માન સ્વીકાર્યું. પણ એ વખતથી જ મહારાજે એક પ્રણાલિકા આપી છે કે સંત છે ને અમારું સ્વરૂપ જ કહેવાય. અને વરતાલના પાંચમાં તો પછી મહારાજે દસ્તાવેજી રીતે લખી પણ દીધું કે જેને 100 જન્મની કસર આ જન્મે ટાળવી હોય તો એનો સરળ ઉપાય કે જેવી રીતે ભગવાનની સેવા કરે એવી જ રીતે ભગવાનના ઉત્તમ લક્ષણવાળા જે સંત એની પણ અતિ પ્રેમે કરીને સરખી સેવા કરે, જેવી રીતે ભગવાનને અર્ચે અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે એવી રીતે મોટા સંત છે એને અર્થે પણ એવું ખર્ચ કરે તો 100 જન્મે જે શુદ્ધ થવાનો હોય એ આને આ જન્મે કરીને શુદ્ધ થાય. આવી ભગવાન અને સંતની સેવાનું ફળ છે. આવો જ પ્રસંગ વૌઠામાં પણ બનેલો. વૌઠાના મેળામાં પણ મહારાજને જવાનું હતું, મહારાજ ન જઈ શક્યા, અને મુક્તાનંદ સ્વામીને મહારાજ આ પ્રમાણે મોકલે છે. અને મુક્તાનંદ સ્વામીના આ પ્રમાણે આગમનથી ત્યાંના ભક્તો પણ મહારાજ પધાર્યા હોય એવો અંતરમાં સંતુષ્ટ અનુભવે છે. એકવાર એવું બને છે, મહારાજ ગઢડામાં વિરાજમાન છે, અને ગઢડાની બાજુમાં ગઢાળી ગામ છે, ત્યાંના આંબા શેઠ. મહારાજનો દર્શન થયા ત્યારથી એ પોતાને અહોભાગ્ય કૃતાર્થ માનતા હતા, અને એમણે જે દિવસથી મહારાજના દર્શન થયા, મહારાજના આશીર્વાદ મળ્યા, ત્યારથી કહેતા કે હું કૃતાર્થ થયો છું, મહારાજે મને ન્યાલ કરી દીધો. એટલા માટે એમનું નામ ન્યાલકરણ પડી ગયું. નૈરોબેની અંદર મગનભાઈ સ્વામાણી છે ને, તો એમણે બાપાનું નામ પાડ્યું માલિક, માલિક એટલે ધણી, પણ એ નામ રિવર્સ થઈ ગયું છે ને અત્યારે. મગનભાઈને બધા કયા નામથી ઓળખે છે? માલિક નામથી. એમના જે અનિલ વગેરે દીકરા છે ને એને પણ બધા માલિક કહે છે. એવી રીતે આ આંબા શેઠ છે ને એ મહારાજને ન્યાલકરણ ન્યાલકરણ કહેતા હતા. બધા આંબા શેઠને ન્યાલકરણના નામથી ઓળખવા લાગ્યા. વહેલી સવારે ઉઠી અને આગલી રાત્રે એલાયચીના પાણીમાં પલાળેલું દાંતણ ટીપીને મહારાજને માટે લઈ જાય, અને મહારાજને માટે આવો ભાવ. પણ પંચાળાની અંદર મહારાજ ચરિત્ર કરે છે, અને એ ભાવ અદીબાના પૂરા કરવા માટે એકવાર અદીબા ગઢડા આવેલા છે અને આંગણું વાળી રહ્યા છે, અને મહારાજ દાદાના દરબારમાંથી નીચે ઉતરતા હતા. અદીબા ત્યાં બરાબર ઓશ્રીની કોર આગળ એટલે આવી જગ્યાએ જ ઊભા હતા. મહારાજ એના ખભા ઉપર હાથ દઈ નીચે ઉતરી જાય છે. એ સમયે આંબા શેઠનું આગમન થાય છે. આ દ્રશ્ય જોયું અને આંબો સુકાઈ ગયો. આંબા શેઠ આવતા બંધ થયા. મહારાજના દાંતણ બંધ થયા અને કહ્યું કે કેમ આવું થયું? તે કોઈએ કહ્યું મહારાજ એ તો ધામમાં ગયા છે, બાકી તો અહીં આવ્યા વગર રહે નહીં. મહારાજે કહ્યું કે ધામમાં ગયા તો અમે લેવા જઈએ. પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે સ્વામી તમે જાઓ, આંબો સુકાઈ ગયો છે, તેને પાણી પાયાવો. મુક્તાનંદ સ્વામી ગયા અને મહારાજના મનુષ્ય ચરિત્ર દિવ્ય ચરિત્રની બધી વાતો કરી અને આંબા શેઠને પાણી પાય અને પાછા સાજા કરે છે. તો આવી રીતે કોઈ હરિભક્તને કંઈ મનદુઃખ થયું હોય, નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ થયા હોય, એવા સમયે મહારાજ મુક્તાનંદ સ્વામીને મોકલતા. પરમ ચૈતન્યાનંદ સ્વામી ધરમપુર ગયા અને ત્યાં ખૂંચી ગયા,
ત્યારે પણ મહારાજે કહ્યું કે હાથી ખૂંચી ગયો છે તો હાથીને કાઢવા માટે તો હાથી જ જવો જોઈએ. અને મુક્તાનંદ સ્વામીને હાથીની ઉપમા આપે છે, મુક્તાનંદ સ્વામીને ગંગાના પ્રવાહની ઉપમા આપે છે. મુક્તાનંદ સ્વામી માટે મહારાજને બહુ આદર હતો. ભાલની બીબડી દાંતણ બનાવે છે ને અને મહારાજને આપે છે, મહારાજને કલ્યાણ કરવાનું છે ને, ત્યારે કલ્યાણ માટે એક આદર્શ, એને કંઈ ઘણા એવોર્ડ અપાતા હોય છે, એવી રીતે ઊંચો એવોર્ડ આદર્શ આપવાનો હોય ને, તો મહારાજ શું કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. કોઈને પણ કલ્યાણની બાબત વાત કરવાની, જેતલપુરની ગણિકાનો પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ કે અતિ ઉચ્ચ કોટીનો એક પ્રસંગ કહેવાય. ભગવાનના દિવ્ય સ્વરૂપની વાતો કરવી અને આંખ જ્યારે જુએ ને ત્યારે એ પ્રમાણે સમજવું એ બહુ જ અઘરું છે. ગણિકાને મહારાજના દર્શનથી ભાવ થાય છે, ઘઉં દળે છે અને એને અંતરની અંદર જે કંઈ વિકાર વાસના હોય છે બધું ઘઉં દળતા દળતા એની વાસના બળી જાય છે. મહારાજને આમંત્રણ આપે છે કે મહારાજ મારા અંતરમાંથી વાસના બળી ગઈ પણ મારા ઘરની અંદર જે વાતાવરણ છે ને એ કલુષિત કહેવાય ને, અતિ અપવિત્ર કહેવાય, તો આપના જો પગલા થાય ને તો એ મારી ધરતી મારું ઘર પવિત્ર થાય, પછી મારા મનની અંદર ક્યારેય ખોટા વિચારો ન આવે. મહારાજ એની ભક્તિ જોઈ અને એના ઘરે પધારે છે. મુક્તાનંદ સ્વામી સાથે છે, બીજા સંતોય સાથે હશે અને એ આખા ભાવનું મુક્તાનંદ સ્વામી પદ લખે સજ્જ.

ઊંચી અગાશી મારી નવતમ મેળી, ઊંચે આવાસે મુજને એકાંતે તેડી. ગણિકાને મહારાજ બે જણા આખા મહેલની અંદર એકલા ફરે છે અને ગણિકા ત્યાં હૈયાની રાડો મેં તો હરી આગળ રેડી. મારા અંતરની જે વાસના કે વાત એ બધું જ મેં મહારાજની આગળ નિષ્કપટ ભાવે કહ્યું. હવે આવી જગ્યાએ એકલા સાથે હોય ત્યારે બહુ અઘરું છે. પ્રસંગ અત્યારે સમજવાનું વાત કરવી ને એ જુદી વાત છે, ને સાથે હોય તો લોયાના બારના વચનામૃતની અંદર મહારાજે નિશ્ચયની વાત કરી છે, સવિકલ્પ અને નિર્વિકલ્પ. સવિકલ્પ નિશ્ચયની અંદર, સવિકલ્પનો તો આપણા સંપ્રદાયની અંદર કોઈ સ્થાન જ નથી, કારણ કે આપણે તો દરરોજ ભગવાનની પાસે નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય તવ ઘનશ્યામે, હે ભગવાન અમને તમારો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય એવી પ્રાર્થના કરીએ છીએ. એટલે સવિકલ્પને તો કોઈ સ્થાન નથી. પણ સમજીએ આપણે કે સવિકલ્પની અંદર કનિષ્ઠ એટલે કે થર્ડ ક્લાસનો જે નિશ્ચય 35% માર્ક્સ વાળી વાત, એમાં શું કહે છે કે ભગવાન મનુષ્ય જેવા કામ ક્રોધાદિક સ્વભાવને બતાવે. અને પછી સવિકલ્પની અંદર મધ્યમ નિશ્ચયની વાત કરી, એમાં મહારાજ કે મનુષ્ય કરતા બમણા કામાદિકને ભોગવે. મનુષ્ય જે કંઈ કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન આ બધું રાખતો એના કરતા બમણા ડબલ ભગવાન ભોગવે તો પણ અનિશ્ચયનો ઘાટ ન થાય. અને પછી સવિકલ્પની અંદર ઉત્તમ છે ને નીચ જાતિની પેઠે આચરણ કરે. જે ગ્રહસ્થાશ્રમી પણ ન કરે એવું નીચ જાતિની પેઠે આચરણ કરે તો પણ ભગવાનના ભક્તને ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ન થાય. ત્યારે શું સમજવું? સવિકલ્પની અંદર ઉત્તમ જેનું તો કોઈ ક્લાસ સ્થાન જ નથી તો નિર્વિકલ્પની ક્યાં વાત જ કરવી. તો મુક્તાનંદ સ્વામીને મહારાજનો આવો નિશ્ચય છે એટલે ઉત્તરોત્તર એમનો નિશ્ચય વધતો ને વધતો જાય છે. અને આવી રીતે જ્યારે નિશ્ચય વધતો જાય છે ને પછી ભગવાનને પ્રત્યેની એક અદ્ભુત લગ્ન લાગે છે. અને એ લગ્ન લાગ્યા પછી એના અંતરમાંથી ઉદ્ગારો નીકળે છે, બસ હવે મારે ભગવાન સિવાય બીજી કોઈ રટના કરવી, હવે તો એક જ.

बख्तर पहर के रन में निकसे नरम गरम क्या होना है, मुक्तानंद मोह सब तज के श्याम चरण चित्त प्रोना। दुनिया नो बधो मोह छोड़ी अने हवे एक भगवान नो आ प्रमाणे भगवान मां ज वृत्ति राखवानी। आवी रीते मुक्तानंद स्वामी महाराज मय बनी जाए छे। महाराज नी आ रीते मूर्तिना दर्शन करता, महाराज ना पदो बनावता मुक्तानंद स्वामी पोते हवे संपूर्ण महाराज मय बनी गया छे। અને મહારાજની એમને આજ્ઞા છે ને કે તમારે અમારા ચરિત્રો લખવા, એટલે મહારાજના ચરિત્રો એ તેઓ શ્રી હંમેશા લખે છે અને આ રીતે મહારાજની વૃત્તિ રાખે છે। એમણે જે પદો બનાવેલા છે ને એ પદો પણ અદ્ભુત છે। અત્યારે તો એ પદોની આપણે ખાલી શું કહેવાય લિસ્ટ વાંચીએ કે ઝાંખી જ કરીએ, પણ મહારાજે જે કંઈ પ્રસંગે વસ્ત્ર અલંકાર શોભા પહેરી હોય તો એના વર્ણનથી લઈને મહારાજના શ્રી અંગના સ્વરૂપનું એવું સૂક્ષ્મ દર્શન કર્યું છે કે જેવું વર્ણન બીજા કોઈ પરમહંસોના પદોમાં પણ આવતું નથી। મુક્તાનંદ સ્વામી માટે ભલે આપણે એવું કહીએ કે એમને 28 વર્ષે પૂર્ણ નિશ્ચય થયો, પરંતુ એમને ભગવાનને દર્શન કરવાની જે સૂક્ષ્મ દ્રષ્ટિ, ભગવાનની સાથે જોડાવાની જે સમજણ, એ તો પહેલેથી અતિ ઉત્તમ છે। તો મહારાજના એક કે એક અંગના દાઢમાં તિલ હોય ને ત્યાં સુધી એમણે દર્શન કર્યા છે। નિરીખ્ય રૂપ નખશિખ મહારાજનું, વાસના અશુભ તત્કાળ ટાળે, ભગવાનનું નખથી શિખા પર્યંત સ્વરૂપ રૂપ જો નિરીખ્ય ને તો વાસના અશુભ તત્કાળ ટાળે। એકવાર મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, જીવને અશુદ્ધ અસદ વાસના હોય છે, અસદ વાસના એટલે કે ત્રિ સંબંધી વાસના, તો મનની અંદર જ્યારે આવા ખોટા ઘાટ થાય, આવા ખોટા વિચારો આવે, ત્યારે એને દૂર કરવા માટે શું કરવું એનું એક પદ બનાવો। અને મુક્તાનંદ સ્વામીએ ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરી અને એક અદ્ભુત પદ બનાવ્યું। બજો

एक एक अंग उर धारो रे स्वामी नारायण नाम उच्चारो। ભગવાનના એક એક નખથી શિખા પર્યંત પ્રેમાનંદ સ્વામી જેમ પ્રથમ શિહરીને લખ્યું છે ને, એવી જ રીતે તમે કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું આ આઠ પદ આપણે જો વાંચીએ ને તો એવું જ લાગે કે પ્રથમ શિહરીને જે મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી લખ્યું એટલી જ ઉત્તમ પ્રકારની આ કવિતા અને એટલું જ સૂક્ષ્મ મહારાજની મૂર્તિનું વર્ણન છે યોગીજી મહારાજનું માલિકીનું પદ આઠ પદ મુક્તાનંદ સ્વામી લખ્યા। હાજી ભલા સાધુ તન કી ઉપાધિ તજે સોય સાધુ। સાધુ કેવા હોય, સાધુનું ધર્મ કેવો હોય, સાધુનું લક્ષણ કેવું હોય, સાધુનું જીવન કેવું હોય, સાધુની જીવન ભાવના કેવી હોય, મુક્તાનંદ સ્વામીને સાધુનો કસબ સમજાયેલો છે। એ પોતે જ અંતરથી સાધુ થયેલા છે એટલે એનું પ્રતિબિંબ શબ્દો દ્વારા બહારે આવે છે। તો જ્યાં જ્યાં સાધુની વાત કરીને સંત જન સોય સદા મોહે ભાવે, એ ચાર પદ ઘણી વાર સંત સ્વામી વાત કરતા ને કે યોગીજી મહારાજ આણંદ મંદિરની અંદર બપોરે ચાર વાગે આમ આ પદ બોલતા હતા। હાજી આપણે સંતજન સોય સદા મોહે ભાવે, આણંદ મંદિર તો અત્યારે રોડને કાંઠે છે ને, ત્યાંથી બાપાનો તો બાપા કહેતા ને કે અમે બોલીએ તો ઉપર નળિયા ગાંજે, માઇકની તો જરૂર નહીં, બાપા મોટા અવાજે બોલતા હતા ને ત્યાંથી કોઈક બાવાનું મંડળ નીકળ્યું અને જોયું કે સંત મહિમાની અદભુત આવી વાતો, બાવો તો અંદર ખેંચાઈને આવ્યો અને બાપાએ તો બીજું ત્રીજું ચોથું પદ બોલે ને બાબો તો આમ ડોલતો જાય, જેવા પદ પૂરા દેખો દેખો કૈસા અમારા મહિમા બતાયા હે, કેવો અમારો મહિમા કયો છે। પણ કહેવાનું શું છે કે સંતનો અદભુત મહિમા આ મુક્તાનંદ સ્વામી, કારણ કે એવા સંત હતા એટલે લખી શકે છે। મહારાજે કોઈ વસ્ત્ર અલંકાર શોભા પહેર્યું હોય અને મુક્તાનંદ સ્વામી મહારાજના પદનું વર્ણન કરે, મૂર્તિનું વર્ણન કરે, આ જે

ઘણા બધા પદો મુક્તાનંદ સ્વામીએ આ પ્રમાણે આપ્યા. પ્રાત સમય શ્રી પુરુષોત્તમની ધીર ધુરંધરાય, કામને ક્રોધ મદ લોભ દળમાં મુખી, લડવા તણો નવ લાગ લાગે, સુરનર મુનિ તણી ચાંચ ખૂંચે ની, 14 લોકમાં એ અગમ બહુને. મુક્તાનંદ એ અગમ રસ અતિ ગણો. સદગુરુ શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામીની કૃપાથી સદગુરુ મોજથી સુગમ સૌન, એમની જો કૃપા થાય તો આ વાસના આ દોષો પણ જીતી શકાય છે. એવી અદ્ભુત આ દોષો જીતવાની વાત માનસી પૂજાની શ્રી સહજાનંદ સ્વામીના દાસને કરવી. નિત્ય ઉઠી પ્રભાત પ્રભુજની પૂજા માનસી, માનસી પૂજા ભગવાનની કેવી રીતે કરવી એની પણ અદ્ભુત રીત બતાવી છે. ભગવાનના આશ્રય માટે મોહે તો તુમ હિ એક આધારા, નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જહાં દેખું તહાં જલનિધિ ખારા, મોહે તો તુમ હિ એક આધારા, નવતમ આજ દિવાળી આવી. દરેક પદો હરિગુણ ગાતા, યોગીજી માનું ફેવરેટ પદ, 3 વર્ષ સુધી દરરોજ ગવરાવ્યું. યોગી બાપાએ હરિગુણ ગાતા 3 વર્ષ. ઈશ્વરચરણ સ્વામીએ લખ્યું છે કે કેટલીક વાર તો દિવસમાં 3-3 વાર, 3 વર્ષ સુધી તો ખરું, દરરોજ એક વાર બોલવાનું કાંઈ કામ જ, હરિગુણ ગાતા, બસ હરિગુણ ગાતા. તો બાપાનું અત્યંત પદ. તો એ પદની અંદર પણ મુક્તાનંદ સ્વામીએ ભગવાનને ભજવા માટેની કેવી ખુમારી હોવી જોઈએ, લોકલાજની કેવી ત્યાગ કરી અને ભગવાન ભજવા જોવે એની અદ્ભુત વાતો કરી છે. હરિ ભજતા સહુ મોટપ પામે. અને મને જે પદ બહુ ગમે છે એ મુક્તાનંદ સ્વામીનું છે. મુક્તાનંદ સ્વામી લખે છે.

આવી રીતે મુક્તાનંદ સ્વામી મહારાજમય બની ગયેલા છે. અને મહારાજ આ પ્રમાણે ગઈકાલે આપણે જોયું એમ સમય જતાં જ્યારે પોતાનો શ્રી વિગ્રહ દેહનો ત્યાગ કરે છે ત્યાર પછી મુક્તાનંદ સ્વામી અત્યંત મહારાજમય બની ગયા છે. ઉદાસ નહીં પણ એમને થયું કે મહારાજ ગયા. પણ મહારાજે એમને આજ્ઞા કરી હતી કે સ્વામી તમે જીવો ને ત્યાં સુધી અમારા ચરિત્રોના ગ્રંથ લખવાના. એટલે મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ કાવ્યનો એક ગ્રંથ ધર્માખ્યાન છે ને એ લખી રહ્યા છે. પણ હવે મુક્તાનંદ સ્વામી લખે છે ને પરંતુ એને દેખાતું નથી અને મહારાજના ગયા પછી વિશેષ કરીને કશું કરતા પણ નથી. નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના આસને જાય છે, દર્શન કરે છે, તો મુક્તાનંદ સ્વામી જે લખતા હતા ને એ બધા અક્ષર ફોળાઈ જાય છે, પોળા થઈ જાય છે. કારણ કે પેલા કીત ઓલો કીત કીતો હોય ને એને ઓલા ખડિયામાં બોળીને પછી લખવાનું એટલે બરાબર લખાતું નથી. નિત્યાનંદ સ્વામી કહે છે કે સ્વામી હવે તમે આ લખવાનું બંધ કરો. મુક્તાનંદ સ્વામી કહે છે મારાથી બંધ ન થાય, કારણ કે મહારાજની આજ્ઞા છે કે તમે જીવો ત્યાં સુધી તમારે આ લખવું. પછી નિત્યાનંદ સ્વામી કહે છે કે તો એવું કરો તમે બોલો અને હું લખીશ આ ધર્મામૃત. પછી મુક્તાનંદ સ્વામી કહે છે કે આ ધર્મામૃત ધર્માખ્યાન ગ્રંથ છે ને હજી અધૂરો છે. મુક્તાનંદ સ્વામી કહે છે બાકીનો અધૂરો ગ્રંથ હું પૂરો કરીશ, પરંતુ હવે તમે આ પ્રમાણે લખવાનું બંધ કરો. અને નિત્યાનંદ સ્વામીનો આવો આગ્રહ અને આવી રીતે ધર્માખ્યાન પૂરું કરવાની જ્યારે વાત સાંભળે છે પછી મુક્તાનંદ સ્વામી કહે છે કે હવે તો આ ગ્રંથ તમે પૂરો કરજો. થોડાક દિવસ પછી સંપ્રદાયનો ઇતિહાસ કહે છે કે મહારાજના ગયા પછી બરાબર એક મહિને મુક્તાનંદ સ્વામી પણ દેહનો ત્યાગ કરે છે. મુક્તાનંદ સ્વામીને સંતોષ થાય છે કે નિત્યાનંદ સ્વામી આ ગ્રંથ પૂરો કરશે, મહારાજની આજ્ઞા મારાથી પળાય છે. મુક્તાનંદ સ્વામી એક દિવસ ગોપીનાથજીના મંદિરમાં જઈ અને ભગવાનને મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ મારે જે કંઈ આ લોકની અંદર આવીને કાર્ય કરવાનું હોય બધું જ કાર્ય હવે પૂરું થયું છે, તો તમારા સાનિધ્યનું સુખ આપો. અને આર્તનાદે મુક્તાનંદ સ્વામીના છેલ્લા ચાર પદો અંત

તમારું ટેક છે અંત કાળે મારા જનને જરૂર તેડવા આવું, બિરુદ મારું એને બદલે તે સૌરે જનને જણાવું. તો બસ હવે મને મહારાજ તમારા સાનિધ્યનું સુખ આપો. ગજને છોડાયો રે ગ્રહના મુખ થકી કરતો એ પુત્ર તણો પોકાર, તો પણ તમે આવ્યા એવી રીતે આવો રે સુંદર શામળા, જોઈ રહી છું તમારી વાટ. મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજ હવે બસ તમે આવો, હું તમારી વાટ જોઉં છું, મારી સંપૂર્ણ તૈયારી છે. અને મુક્તાનંદ સ્વામીના અંતરના નાદ, અંતરનો નાદ મહારાજ સાંભળે છે. એક પદ, બીજું પદ, ત્રીજું પદ બને છે ને તો મહારાજ સાક્ષાત આવીને સામે ઉભા રહી જાય છે. ચોથા પદની અંદર મહારાજની હયાતીમાં ચોથું પદ મુક્તાનંદ સ્વામી બનાવે છે. ભલે

જે ભગવાનનું હું મહારાજના ગયા પછી ધ્યાન ધરતો હતો, હતા ત્યારે ધ્યાન ધરતો હતો, એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મારી સામે આવીને ભલે ને પધાર્યા રે, ગિરધર ગાજતા હવે હું થઈ છું નિશંક નિહાલ. બધાને કહે છે કે મહારાજ મને લેવા માટે આવ્યા છે. અને મુક્તાનંદ સ્વામીએ ત્યાં આગળ દેહનો ત્યાગ કર્યો અને મહારાજના સામીપ્યમાં પહોંચી ગયા. આવા સદગુણ પૂરન પરમ વિવેકી મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર અદ્ભુત સાધુતા હતી, સમજણ હતી, ત્યાગ હતો, વૈરાગ્ય હતો, નિયમ હતો, નિશ્ચય હતો અને સાચા અર્થમાં મુમુક્ષુતા હતી. મુક્તાનંદ સ્વામીનું આખ્યાન આપણા સૌના માટે સર્વાંગીય રીતે ઉપયોગી છે.

મુક્તાનંદ સ્વામીની નિયુક્તિ કરે છે. આમ જુઓ તો મુક્તાનંદ સ્વામી તો પહેલેથી મોટેરા છે, અધિકારી જ છે, એનો અધિકાર જ છે. છતાં પણ અહીંયા આગળ મહારાજ બંને દેશના મોટેરા તરીકે ગોપાળાનંદ સ્વામીને કહે છે, તો પણ મુક્તાનંદ સ્વામીના અંતરની અંદર સહેજ પણ ઓછું આવતું નથી. આપણને વારે વારે વાત વાતમાં ન બોલાવે, આગળ ન બેહારે, પાછળ ન બેહારે, ત્યારે પણ ઓછું આવી જતું હોય છે. મુક્તાનંદ સ્વામીના આ બધા પ્રસંગો જો આપણે યાદ કરીએ તો આપણું અંતર ભગવાનની સ્મૃતિથી, ભગવાનના મહિમાથી, એના નિશ્ચયથી હંમેશા ભર્યું ભર્યું રહે, જ્યાં બીજા કોઈ આવી અલૌકિક ઈચ્છાઓને સ્થાન જ ન મળે. તો એવી રીતે સંપૂર્ણ રીતે પ્રાતસ્મરણીય અને સદા અનુકરણીય એવું મુક્તાનંદ સ્વામીનું જીવન હતું છે. આપણે સૌ પણ અંદરથી એવી પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ એવી સાધુતા, સહનશીલતા, મહારાજની સ્વરૂપ નિષ્ઠા અને મહારાજનો આવો અદ્ભુત મહિમા આપણા સૌના અંતરમાં પણ આવે, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ

श्री स्वामी नारायण भगवान ने जय परमेश्वर ने आत्मा जेने दृढ़ विश्वास आयो ते विद्या मात्र बनी रहो जो विश्वास नहीं है अने विश्वास आप कहवत के विश्वास है रेती में वाहन चाले विश्वास सौथी मोटू साधन है जेने અને અમારે ભગવાનનો વિશ્વાસ આવી ગયો એટલે કામ થઈ ગયું. બીજા બધા વિશ્વાસ આવે, લોકો ઠગાઈ કરે એમાં વિશ્વાસ આવે. બે ત્રણ વાર માર ખાય તો ચોથી વાર તૈયાર થાય એવા વિશ્વાસની વાત છે. પણ ભગવાનમાં વિશ્વાસ આવી જાય તો બહુ મોટું કામ. વિશ્વાસ મોક્ષ જ કહેવાય, બીજી વાત જ નહીં. કારણ કે ભગવાન મોક્ષ બાજુ જ લઈ જાય આપણને. તો ભગવાનનો યોગ થયો અને વિશ્વાસ આવી ગયો તે મોક્ષ થઈ ગયો, મોક્ષનો અધિકારી થઈ ગયો. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો, દ્રઢ વિશ્વાસ, વિશ્વાસ નહીં દ્રઢ વિશ્વાસ, એમાં જરાય ચૂક ના થાય. એક જ લક્ષ પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તો વિદ્યા માત્ર ભણી ચૂક્યો. કેટલી મોટી વાત કરી. હવે આ લાગે સામાન્ય, આપણે વાંચતા હોઈએ એટલે વાંચી જઈએ, બીજું પાન ત્રીજો પાન ચોથો કહેવું નથી. આજે મહારાજમાં ભગવાનમાં વિશ્વાસ આવે એ વિદ્યા માત્ર બની રહ્યો. અંગ ઉપાંગ સહિત કોઈ વેદ ભણે, અંગ એટલે વેદ ચારે બાજુ બધા પાસા લઈ લે. અંગ ઉપાંગ સહિત કોઈ વેદ ભણે પણ ભગવાનમાં આસ્થા ના થાય. હવે મુંબઈમાં એક બહુ મોટા વિદ્વાન આવ્યા હતા અને યોગીઅપ્પા સાથે મુલાકાત ઘટી. યોગીઅપ્પાને મળવાના તો એ તો બધા શાસ્ત્રો ભણ્યા અને એવી વાત કરી. પછી યોગીઅપ્પાએ કહ્યું કે સાહેબ વાત કરો, વાત કર. તો હવે વેદ વેદાંત પારણ પામેલા. પણ શું કે ભગવાન કહાં હૈ, કિસને દેખા હૈ. હવે આવો વિદ્વાન એ બોલે તો થઈ રહ્યું ને, મોટા વિદ્વાન. પણ એ આવી મોરી વાત કરે, ભગવાન કહાં હૈ કિસને દેખા હૈ એવી વાત કરે.

El Papa hacía mucho más. Pero él es abujo, él es mucho pandito, para andar cali, andar por la bhakti bhavara, andar por puro. Bhagwan Mahastane Moksha Banne Sathe Jireche. Yo, Maharaj Guru, Bhagwan Mahastane, Bhagwan Vishwas, Dhrad Vishwas, Ane Moksha Banne Sathe Jireche. Yo, ahí vi Guru Guru Parine, Aya, Ape Ubara. Jene Satsang Marese, Tenez Bhagwan Mahdrad Astathaise. Satsang એટલો પ્રતાપ છે સત્સંગ મળે એટલે આપણે સત્સંગ મળ્યો ધન ભાગ્ય આપણા ભાગ્યનો પાર ના કહે સમજે તો આજની વાત નહીં સમજણમાં સુખ છે આજની ટાઈટલ જ છે સમજણમાં સુખ છે એ તો ખરેખર એ સમજણ અનેક પ્રકારની હોય એક ભગવાનમાં આસ્થા હોય અને બીજા આપણે ધર્મ નિયમ બધી વાતમાં આસ્થા હોય દૃઢ વિશ્વાસ હોય અને એવી સમજણ એમાંથી ઉત્પન્ન થાય પછી કોઈ ટોચો ના વાગે ગમે ત્યાં અથડાય પણ એને એક આંચણ આવે તો અનેક પ્રકારની સમજણ છે એમાં આ સત્સંગ સત્સંગની વાત મહારાજ કરે છે જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનના દ્રઢ આસ્થા થાય અને મોક્ષ આસ્થા થાય છે સત્ય અસત્યનો વિવેક આવે છે સાચું શું ખોટું શું એ બધો સત્સંગ મળ્યા પછી સત્સંગ કરે મન લઈને કરે પછી આ વિવેક આવે સત્ય અસત્યનું સાચું એટલે આ લોકોની વાત નથી આ સત્ય એ મૂળની વાત છે કે સત્ય જે ભગવાનને પાસે લઈ જાય એ સત્ય અને બીજું બધું અસત્ય ભગવાનથી દૂર કરે તમને એ અસત્ય ગમેલી સાચી વાત હોય પણ આ લોકની ભગવાનને કાંઈ લેવા દેવા નહીં ભગવાનની પાસે લઈ જાય તમને એવો કોઈ પણ સાધન પણ તમે ભગવાનની પાસે લઈ જાય એ સાચી વાત અને બીજું ભગવાનથી દૂર લઈ જાય ભલે ગમેલી સાચી વાત હોય એટલે આ લોકમાં ઘણી બધી સાચી વાત હોય પણ ભગવાનથી દૂર લઈ જાય એ મારા ના પડી મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે જો મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે બીજી અસત્ય છે જો કહી દીધું મોક્ષને માર્ગે લઈ જાય મોક્ષ પાસે લઈ એટલે ભગવાન પાસે લઈ જાય ભગવાનમાં આસ્થા વધે દ્રઢ થાય તો એ બધી સત્ય વાત છે એ સ્વામીએ કહ્યું કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો શું કર્યું કરોડ કામ બગાડીને એટલે બધું બધું આવી ગયું કાંઈ બાકી રહે નહીં બધી આ લોકની વિદ્યા પરલોકની બધું આવી જાય કરોડ કામ બધા તો કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો કેટલી મહત્તા આપી છે મોક્ષને કરોડ કામ બગાડીને મોક્ષ અને આપણે તો બીજું બધું મેર્યું કર્યું લાખો કરોડો રૂપિયા કમાયા બધું પાધું નાશન એટલે મહારાજ કહે કે એ વ્યવહારમાં બરાબર વ્યવહારમાં પણ મોક્ષના માર્ગે એ સાવ જુદી જુદું પડે અને તમને બીજે ત્રીજે લઈ જાય
જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે. વાત સમજવા જેવી. આપણા બધા સત્સંગી છીએ બધા, એટલે તમારામાં કોઈ મનુષ્યભાવ પડશે અને તમે બીજા મનુષ્યભાવ પડશે એ ખોટી હોય છે. તો અને મહારાજ કે જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, એટલે આ બધા સત્સંગી છે. એક સત્સંગી બીજા સત્સંગી ખુદ એક બીજું ત્રીજું બોલે એટલે એ ખોટું છે. તો મહારાજ કહે છે જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. એટલે અરસપરસ આપણે લૌકિક ભાવ ના લાવો અને એવું કરીએ તો મહારાજ કે અમે તરત ઇન્સ્ટન્ટ, ઓલી ઇન્સ્ટન્ટ કોફી આવે ઇન્સ્ટન્ટ, તરત જ અમે ઉદાસ થઈએ છીએ. બીજામાં ઉદાસ થતાં વાર લાગે પણ આમાં તો બધા સત્સંગી છે, અરસપરસ દીવ ભાવ રાખો એ ચૂક્યા આપે. મારે કે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. મહારાજને આ દુઃખ છે. કથા વાર્તામાં આ જ આવે છે દીવ ભાવ મહાપર, પણ આપણે આપણે ટેવ છોડીએ ને એને તરત મનુષ્ય ભાવ લાવીએ. તો સત્સંગી સત્સંગીમાં તો અરસપર દીવ ભાવ રાખવો, બ્રહ્મ ભાવ રાખવો. એ મારે બુદ્ધના ત્રેસઠમાં કહ્યું કે ભગવાન સંતમાં મનુષ્ય ભાવ લાવવો જ નહીં, લાવવો જ નહીં. એટલે આ બધા આપણા જેટલા જે મારા સાથે જોડાયેલા છે એ બધા દિવ્ય છે. એટલે આપણે અંદર અંદર ગડબડ ના કરવી, દિવ્ય સમજવા. અને કોઈ મનમાં એવું આવે કે આપણે રોચા જેવો છે અને દિવ્ય સમજાય, મહારાજના વાક્ય છે. તમારે મતે રોચા જેવું લાગે પણ ભગવાનના મતે એ દિવ્ય છે. એટલે અરસપરસ આપણે એવો કોઈ ભાવ મનુષ્ય ભાવ લાવવો જ નહીં. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. પછી મહારાજને દુઃખ આવવા દે. અમે આ વાત ઘણી વાર કહી છે, રોજ જ રોજ કહે છે. અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. આ ભગવાનને આ દુઃખ છે. આ વાતો તો થાય છે દિવ્ય થાય માયા પર, એવી વાત અરસપરસ કંઈ સમજવાનું કે આ સામેવાળો માયા પર છે, દિવ્ય છે. આપણે એકલા નહીં કે હું દિવ્ય છું, એવી સમજણ નહીં. અરસપર બે સામ સામા સમજે, તમે એને સમજો અને એ તમને સમજે, દિવ્ય છે અલૌકિક છે, તો મહારાજને શાંતિ છે. એ તો મહારાજ કચવાઈ જાય. સદાન સાંઈ મહારાજ. નારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ ભગવાન હતા, એમની આજ્ઞા ગુણાતીતાન સ્વામી યથાર્થ પાડી, એમાં જરાય ફેરફાર થવા દીધો નહીં. અને મહારાજની સ્વામીની આજ્ઞા ભગતજી મહારાજે પાડી, એમાં કોઈ ફેરફાર નહીં. અને તેમજ શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને રાજી કર્યા યથાર્થ, એમાં કોઈ ફેરફાર નહીં. અને યોગી બાપાએ શાસ્ત્રીજી મહારાજને રાજી કર્યા. શાસ્ત્રી મહારાજ યોગી બાપાએ મહેરાઓની પ્રાર્થનામાં કહ્યું કે અમે
40 વર્ષ થયા શાસ્ત્રીમાં એની આજ્ઞામાં ફેરફાર કર્યો નથી અને પોતાનું મનનું ધાર્યું કર્યું જ નથી. એટલે સ્વામી સપનામાં સુખ આપે છે જો બધા આજ્ઞા. અને આપણે તમે સ્વામીની આજ્ઞામાં નાચો તો બરાબર છે, નહીં તો બીજા બધા ઘણા તમને નચાવવાના રહેશે. બરાબર, એક કોઈ છોડેવા નથી. તો સ્વામીની આજ્ઞા, સ્વામીની ઈચ્છાથી નાચું, એ નાચું એટલે એમની આજ્ઞા, એમ જેમ કે એમ આજ્ઞા પાડવાની, એમાં ફેરફાર થવા દેવાની. તો એ જો આપણે ભેગા થયા છે સત્સંગી બધા ભેગા, શાના માટે? મોક્ષ માટે. અંતિમ ધ્યેય લક્ષ્ય તો મોક્ષ છે. તો એ મોક્ષને માટે ભગવાન સંતનો રાજીપો જોઈએ, સમસૃત ભાવ જોઈએ, અને દાસ ભાવ જોઈએ, મહિમા જોઈએ. આ બધા ગુણ હોય તો આપણને મોક્ષને માર્ગે ધક્કો નહીં જાય. અને મોક્ષ અંતિમ, એનાથી પર કોઈ વાત નથી મોક્ષથી. અને અને એક શ્રીજી મહારાજ જ આપી શકે મોક્ષનું કામ, બીજાનું નહીં. અને એમના સંતો, એ મોક્ષ ગુણાતીત સંતો મોક્ષ આપી શકે. બીજા ઘણું છેટું છે, પણ આપણે ભાગ્યશાળી છીએ, આપણે આવા સંત મળ્યા, મહારાજ મળ્યા. હવે એમને આપણે જે આ વાત કરી એ આજ્ઞામાં રહેવાનું અને એમને રાજી કરવાનું, એ બધાએ ઉત્તરોત્તર ગુણાતીત ગુરુએ પોતાના ગુરુને રાજી કર્યા છે, બીજી વાત જ નહીં. અને આપણે જ્યાંથી રાજીપો મળે, જ્યાંથી આપણે રાજીપો લઈ લેવું, ભેગું કરવું રાજીપો, અને પછી એમાંથી આપણે નવું તત્વ એટલે મોક્ષનું તત્વ પ્રગટશે. તમે આજ્ઞા પાડશો, કોઈ પણ આજ્ઞા પાડો છો બરાબર, તો તમને મોક્ષને માર્ગે લઈ જશે. અને એવી રીતે, અને તમે આપણે યુવકો છો, બહુ ભાગ્યશાળી, બહુ ભાગ્યશાળી, કેમ કે આવા ગુરુ અને આવા ભગવાન ક્યાંય મળે એવા નથી કે આપણને મળ્યા છે. એટલે આપણે દ્રઢ કરીને નિષ્ઠા એવી પાકી કરવી કે જેમાં કોઈ મચકના, કોઈ ગમે એવો લોભાવે, ગમે એવું વચન કે ગમે અવરા સવરા, પણ તોય આપણે મારા સ્વામીની નિષ્ઠા દ્રઢ કરીને રાખવી. સદાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 61મું નિયમ, નિશ્ચય અને પક્ષનું. સ્વામિનારાયણ હરે. સંવત 381ના શ્રાવણ વદી સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડામધ્યે દાદા ખાચાના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઉગમની ઓળીએ ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત શેલું સોનેરી છેડાનું બાંધ્યું હતું અને એક બીજું શ્વેત શેલું ઓઢ્યું હતું અને શ્વેત ખેસ પહેર્યો હતો અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખાર વિંદ્યાગર પરમર્શતા દેશ દેશ તારી ભક્તિ સ્વભાવ ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જેમાં ત્રણ વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. પાકો, કાચા પોચાની વાત નથી, પણ પાકો સત્સંગી હોય, એનામાં ત્રણ વાના હોય ત્યાં પાકો સત્સંગી કહેવાય. એટલે આપણે તપાસ કરવાની કે મારામાં આ ત્રણ છે. જો આ કેટલી સરસ વાત કરી, પાકા સત્સંગી હોય તેના આ લક્ષણ છે. તો આપણે પાકા થવું છે, કાચા રહેવું છે? તો પાકા અને વિશેષ ને વિશેષ પાકા થતા જઈએ એની વાત છે. તો એક તો પોતાને ઈષ્ટ જેવે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દ્રઢ કહીને પારે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. જો અભયસિંહ દરબાર હતા એ જામ સાહેબની સભામાં જામનગર ગયા, મહેફિલ હતી, એમના ભાયા તો બધા ભેગા થઈને, જામ સાહેબના બધા ભાયા તો ભેગા થઈને એ ડાયરો રાખ્યો હતો, અને એમાં તો બધી દારૂની મહેફિલ જમાવટ હોય. પછી હવે અભયસિંહ દરબાર પણ એમાં ગયા, એમ જવું પડે એવું હતું. પણ ત્યાં જામ સાહેબ જો માણસ હતો, એમને આગ્રહ કરવા આવ્યો અભયસિંહ દરબારને, તો અભયસિંહે ના પાડી કે મારાથી લેવાય નહીં. પછી એ હમેલ્યો, જામ સાહેબની વાત કરી, પોતાનું ઉમેરીને કે આ તમારા હાથે તમે આ દારૂ આપો તો હું લઈશ, નહીં તો નહીં, એવું અભયસિંહ દરબારે કહેવાયું છે. એ જામ સાહેબ ઊભા થઈને અભયસિંહ દરબાર પાસે આવ્યા અને પ્યાલી ધરી. હવે કેવું સંકટ હોય, આમાં તો એટલા મોટા માણસ કહેવાય, અને એનો હાથ ઠેલ્યો એટલે તો મહાગડબડ થાય. પણ તોય અભયસિંહ દરબારે તલવાર ખેંચી અને કહું, સાહેબ આ તો મારું ગળું કાપી નાખો, અને પછી દારૂ રેડો તો ભલે. તો આપણે જામ સાહેબ પણ એકદમ આશ્ચર્ય પામે કે આટલી બધી ટેક, આટલું બધું. એને કહ્યું, જે મોડેથી સ્વામિનારાયણ નામ લેવાય એ મોડેથી દારૂ ના પીવાય. જો આપણે એવી ટેક, અચ્છા, જે ઘણા હરિભક્તો જે માદા હોય ને તે હોય, તે વખતે ડૉક્ટર કહે એટલે પ્યાલી ચડાવે. પણ આવા સંકટ, ધર્મ સંકટમાં પણ તોય અડ્યા નહીં. કેવું ખરેખર આપણે પણ દંડવટ કરવા જેવા એવા છે. અને એવા બધા ઘણા બધા હરિભક્તો પણ અત્યારે પણ છે કે એવી રીતે થર્ડ ટેક રાખે છે. તો આપણે જે ઈષ્ટદેવ જે આપણા નિયમ ધરાયા એમાં દ્રઢપણે રહેને આગા પાછા ના થાય. એટલે જે આ સ્ત્રી ધન અને એમાં એવી ટેક દ્રઢપણે રાખે, અને આપણે તો ચાર આંખ ભેગી થાય ત્યાં જ ગબડી પડે, એવું ના રાખવું. જે મહારાજ મોટા કે આ બધા મોટા, અને તો કરોડો અનંત જન્મથી હવે ઇન્દ્ર થયા, લાખો અપ્સરા બધી
બધી એ એના પછી આ સત્સંગ મળ્યો છે. આ બધું ત્યાગ કરીને અને પાછું આપણે એમાં પાછું પડવું, એટલે એ બધી દ્રઢતા રાખવાની. તો પોતાના ઈષ્ટ દેવ જે આપણે નિયમ ધરાયા એમાં દ્રઢપણે રહેવું. એક તો પોતાના ઈષ્ટદેવ જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે દ્રઢ કહીને પાડે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને બીજો, ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં, ને પોતાનું મન સંશય નાખે તો પણ સંશય પડે નહીં, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. બીજી આ નિયમ નિશ્ચયને પક્ષ, એટલે નિયમની વાત તો થઈ ગઈ, પણ આ નિશ્ચયની વાત કે જે તમને ભગવાનનું સ્વરૂપ મળ્યું, જે આપણને મહારાજ સ્વામી અને સત્પુરુષ, હવે એમાં એ પોતાનું મન ડગમગાટ કરાવે તો મનને પણ પાછું ઠેલે, કે મન તો બહુ ચંચળ છે. હવે ઘડગમાં કેટલી યાત્રા કરી આવે, આખા બ્રહ્માંડની યાત્રા કરી આવે એવું છે એક સેકન્ડમાં. બીજું કોઈ વાહન એવું નથી કે તમારે હાઈ સ્પીડમાં ગતિ કરાવે, પણ મન છે તો એવું મન છે, એ મનને કંટ્રોલ રાખવાનું હોય. અને ખાસ કરી નિશ્ચય બાબતમાં, બીજું બધું તો ઠીક છે ચાલે, પણ નિશ્ચય જે ભગવાન મહારાજ સ્વામીનો અને સત્પુરુષનો, યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રી મહારાજ, એવો નિશ્ચય ભગતજીમાં, એવો નિશ્ચય દ્રઢ કહીને રાખો. અને આ બધા સ્વરૂપો ગયા નથી, છે જ. આપણે રોજ જે બોલાવીએ છીએ ભાઈ, આપણે દેખાતું નથી, પણ છે જ બધા એ સ્વરૂપો. તે આપણે જે પણ એ રીતે બોલાવીએ છીએ તો જો એમનો નિશ્ચય અડગ રહે, એમાં જરાય તો મન પણ સંશય કરે તો એને ના પાડી દે. મનથી પર તમારે થવાનું છે આ નિશ્ચય બાબતમાં. અને ત્રીજો, પોતા ઈષ્ટદેવને ભસતા એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખો. આ પક્ષની વાત તો જો પક્ષ વસ્તુ જુદી છે અને આપણે ન્યાય વસ્તુ જુદી છે. જે શાસ્ત્રી મહારાજ લીંબડી હતા અને ત્યાં એક પ્રશ્ન નીકળ્યો કે પક્ષ કેવી રીતે રાખવો, એટલે ન્યાય અન્યાયમાં જોવાનું નહીં. પોતાનો બાપ હોય, દીકરા દીકરાનો પક્ષ રાખે, દીકરો હોય બાપનો પક્ષ રાખે, આ બધા, તો એમાં કોઈ બુદ્ધિ લડાવવાની જ નહીં, ન્યાય અન્યાય જોવાનું જ નહીં, પક્ષ એ પક્ષ. તો શાસ્ત્રીમાંના વખતમાં ત્યાં લીંબી દરબાર લીંબડીમાં એક પ્રશ્ન નીકળ્યો તો શાસ્ત્રી મહારાજે કહ્યું કે ઓલા હરિભક્ત દીવાન હતા અને એમને જે પક્ષ રાખ્યો હતો એનો ભત્રીજાનો પક્ષ રાખ્યો હતો, અને કેટલું બધું અન્યાય હતું પણ તોય પક્ષ રાખ્યો. તો શાસ્ત્રી મહારાજે કહ્યું તમે ભત્રીજાને જે પક્ષ રાખ્યો એટલું રાખજો, બીજું વધારે નહીં. તો જે એટલે પક્ષની બાબતમાં ન્યાયને તો કાંઈ જોવાનું નહીં. હરિભક્ત છે, ભગવાનને ભજે છે, શ્રીજીમાંનો આશ્રિત છે, નિયમ ધર્મ પાળે છે, બસ એટલું જ વાત. અને એને પક્ષ દ્રઢ કહીને રાખવાનું. તે જેમ મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. આવી રીતે એમ સગા સંબંધીમાં એ તો બધું હોય, એટલે એ રીતે મારે કે
આવી રીતે પક્ષ રાખવાની વાત. એટલે કોઈ હરિભક્ત હોય, હરિભક્ત એનો પક્ષ રાખવો, એ મહારાજે વાત કરી. એ ત્રણ વાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. અને હરિભક્તની સભામાં મોઢા આગળ બેસે, આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય છે એ મોટેરો સત્સંગી છે. પણ મોટેરાની તો એમ પરીક્ષા છે જ, ગ્રહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ભગવાનના ભક્તને અર્થે કરી રાખે. એટલે એ કંઈ આપવાની વાત નથી, પણ કરી રાખે. એટલે જ્યારે મહારાજ અને સંતને જે એમની જરૂર હોય તરત આપી દે, એ રીતે કરી રાખે. એટલે મારા કંઈ લઈ લેતા નથી, પણ કરી રાખે. એટલે તો મનમાં એટલે સમર્પિત જ થઈ ગયું છે, એના મનમાં એવી રીતે ભાવના હોય. બધા ભગવાનનું સંતનું છે, મારું કાંઈ નથી, એવી રીતે કરી રાખે. તો બીજાને એમ જણાય મોટેરા સત્સંગી, પણ મોટેરાની તો એમ પરીક્ષા છે, ગ્રહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ભગવાનના ભક્તને અર્થે કરી રાખે. અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે, અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે જે તું પરમંશ થા, તો તે તત્કાળ પરમંશ થાય. જો સુંદરજી સ્થળ હતા, રાજકુમારી જાન લઈને જતા હતા અને બંધિયા ગામ આવ્યું, એમને ખબર પડી કે મહારાજ અહીં બિરાજે છે. એટલે મહારાજ પાસે ગયા. મહારાજ કે કોણ? મહારાજ કે તમારો દાસ. દાસના લક્ષણ શું? તો કેમ કરે તરત મૂળાઈ નથી. હવે જાન લઈને જવાતા એમની જવાબદારી હતી, તો કોઈ બધું પડતું મૂકીને મૂળાઈ નથી જવાબ મહારાજે કહ્યું. પછી મુક્તા પછી મારે કહે કે તમે રામદાસ પાસે જજો, અને તે પછી કાશીને યાત્રાએ જજો. પછી એ રીતે વાત કરી. પણ મુક્તાન સ્વામી મહારાજે કહ્યું કે મુક્તાન સ્વામી અમે કેવા કાર્ય કર્યા. મહારાજ કહે અમારે એક રણમાં એક ઝાડ હતું, એટલે સત્સંગી હતા આ સુંદરજી ભાઈ, અને તમને સાધુ બનાવી દીધા, એટલે અમારે તો બધા વેરાણ જંગલમાં રણમાં ફરવાનું રહ્યું, કોઈ આશરો નહીં, કાંઈ નહીં. આ એક મારે કંઈ એવું થયું. જો બોલો પાછા તે જતા તો બોલા જાનમાં નહીં, સીધા જવાબદારી જે થવાની થાય, અને સીધા કાશી જતા હતા રામદાસ ભાઈ સંત પાસે. તો તરત જ પાછા બોલાય. મહારાજ કહે દાસના લક્ષણ શું? તો મહારાજ કહે કેમ કરે? તો તરત જાઓ તો ગ્રહસ્થના લુગડા પહેરી લો. હવે એ તો બધું પહેર્યું, બધું મૂંડાવ્યું, હવે એક શાકા તો કે મારે ઈષ્ટ મારે માનતા હતી કે એમને વિઘ્ન ના આવે એટલા માટે બધું કર્યું. હવે મૂછો તો પડાવી લીધી, એ ક્યાંથી ચોંટાડ્યો પાછા? ચોટ ફ્રી કરો હોય અને ચોંટાડે તો એ ખુલી જાય. પછી પણ આવા આજ્ઞા પાળક તરત જ, એ બહુ મોટી વાત કહેવાય. દીવાન પદ ભોગવતા અને મૂંડાઈને બેસીએ તો મારાના વખતમાં આવા હરિભક્તો હતા જ, અત્યારે પણ છે, પણ દેખાય નહીં. એમની પાસે જાઓ તો ખબર પડે. અને જે ઘડીએ પોતાની ઈષ્ટદેવ આજ્ઞા કરે છે તો પરમંશ થા, તો તે તત્કાળ પરમંશ થાય. એવા જેના લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાસે બેસે, પણ તેને જ સર્વે હરિભક્તનો મોટેરા જાણવા. પર્વોદય હતા, દર્શન કંઈ પાછળ બેસતા, કેટલા એકાંતિક ભક્ત
અને શ્રીજી મહારાજ કીર્તનમાં ભક્ત પર્વત ભાઈને સંભાળે એવા હરિભક્ત હતા. પાછળ બેસે તો વાંધો નહીં, પણ એવા લક્ષણ હોય તો મારે કે એ પાછળ બેસે કે આગળ બેસે એની કંઈ મહત્તા નથી, ક્યાં ગમે ત્યાં બેસે, પણ એ મોટેરો કહેવાય. અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પ્રદેશમાં જાય ને ત્યાં કનક કામનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહીં, અને પોતાના જે નિયમ હોય તે સર્વે દ્રઢ કહીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. હવે દેશ પ્રદેશમાં બધા જાય અને ફેર ના પડે, સંકલ્પ ના થાય, સિંહને મળવાનું, ધન યોગ રાખવાનું, એ સંકલ્પ પણ ના થાય એવું મહારાજ કહ્યું કે એ સર્વે સત્સંગીમાં અરે ત્યાગીઓમાં મોટો રોગ કહેવાય. અને એ આપણા યોગીઓ પણ પરદેશ ગયા હતા પણ કોઈ સંકલ્પ નહીં કહે અને બીજાનો સંકલ્પ ટાળી નાખે. પ્રમુખ સ્વામી પણ મહારાજ એ કેટલી વખત દેશ પરદેશ ગયા પણ કાંઈ ફેર પડ્યો નથી. એટલે એવા જે હોય તે ત્યાગીમાં મોટેરા કહેવાય. હવે બીજી વાત હોય એકદમ, અને આ બધાએ રાખવા જેવી વાત છે, માટે ગ્રહસ્થ તથા ત્યાગી એ સૌને એ રીત રાખવી એ સંસાર વ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સ્વભાવમાં કોઈ રીતે અપમાન કરવું નહીં, અને જો અપમાન કરે તો એમાંથી જરૂર દુઃખ થાય અને ભજન સ્મરણમાં પણ વિક્ષેપ થાય. માટે આ વાર્તા સત્સંગી ગ્રહસ્થ સર્વે તથા ત્યાગી સર્વે ધડ કહીને રાખ્યો. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું 61મું વચનામૃત થયું.

श्री स्वामीनारायण भगवान जय। अने ते तेज ने विषे एक भगवान की मूर्ति देखाय छे, ते अति प्रकाशमय छे। आ तेज बीजा निराकारवादी छे ए एवं ज के खाली तेज मूर्ति बस कई बात छे नहीं। पन આપણે મહારાજે કહ્યું કે એ ભલે તેજ અતિશય પ્રકાશમય, પણ એની અંદર મૂર્તિ છે, એ મૂર્તિને અમે જોઈએ છે। અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, તેજને વિશે ઘણું તેજથી અંજાઈ જઈએ, કંઈ દેખાય નહીં। પણ જે નિરાકારવાદી છે એ બધું ગોઠવણ કરે છે, પણ તેજ આવું ક્યાંથી એ પ્રશ્ન છે। તેજ ક્યાંથી નીકળે છે? તો મૂર્તિ છે એમાંથી તેજ નીકળે છે, અને એ તેજને વિશે બધું ગોઠવણ કરી છે। અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, તે અતિ પ્રકાશમય છે। મૂર્તિ છે અતિ પ્રકાશમય, ખાલી પ્રકાશમય નહીં, અતિ પ્રકાશમય છે। અને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી। ઘનશ્યામ છે મૂર્તિ, પણ અતિશય તેજે કહીને એ શ્યામ નથી જણાતી। અતિશય શ્વેત જણાય છે, અતિશય શ્વેત જણાય છે। અને તે મૂર્તિ દ્વિભૂત છે, આપણા જેવી જ છે। અને તે મૂર્તિ દ્વિભૂત છે, અને તે મૂર્તિને બે ચરણ છે, અને અતિશય મનોહર છે। પણ ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્ર ભુજ તે મૂર્તિને નથી। આપણે આપણી ભગવાનની મૂર્તિમાં બે ચરણની મનુષ્ય જેવા જ, બીજું કાંઈ નહીં, આપણા આકારે આકાર। એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે, અને મનુષ્યના જેવી આકૃતિ છે, ને કિશોર છે, 16 વર્ષની ઉંમર છે મૂર્તિ, અને અતિશય સુંદર, અતિશય પ્રકાશમય એ મૂર્તિ છે। એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે, અને મનુષ્યના જેવી આકૃતિ છે, ને કિશોર છે। તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે, તેજમાં ઊભી દેખાય છે, ને ક્યારેક બેઠી જણાય છે, ને ક્યારેક હરતી ફરતી દેખાય છે। અને મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે। હવે મહારાજ પોતાની વાત કરવા માગે છે, પણ ઘેરો ઘા નાખે છે, આમ આમ કરતાં કરતાં કરતાં પોતાની મૂર્તિ ઉપર આવી જાય છે। મનુષ્ય જે આકૃતિ, તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે, ને ક્યારેક બેઠી જણાય છે, ને ક્યારેક હરતી ફરતી દેખાય છે। અને મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે। મહારાજ સામે મુક્તો છે, હરિભક્તો છે, એ મુક્તો જ છે એ વાત મહારાજ કરે છે। અને મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે, તે સર્વે મુક્ત છે, તે અનેક એક એક નજરે તે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યા છે। તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં દેખીએ છે, એ મૂર્તિને અમે દેખીએ છે। અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા, અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા હતા, અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા તકા બોલીએ છીએ। હવે અહીંયા મહારાજ બેઠા બોલે છે,
અને મારે કે અમે ત્યાં જ બેઠા થતા બોલીએ છીએ તો એક થઈ ગયું ને હજી. અને ઘરમાં આવ્યા મારે પણ દીખ, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થતા બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. મારા ઘેરો ઘા કહી પોતાની અહીં પ્રત્યક્ષ પ્રમાણ છે એના ઉપર આવી જાય છે. પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અતિશય આપણે કોઈ વસ્તુમાં લીન થઈએ તો આજુબાજુ કાંઈ દેખાય નહીં, તો ગઢડું શહેરને એ ક્યાંથી દેખાય? છે પણ દેખાતું નથી. અને જેમ અમને કોઈક વિષયમાં વિષય સંબંધી સુખમાં આશક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આશક્તિ રહે જ નહીં. જેને આવી સ્થિતિ થઈ હોય એને કોઈ વિષયમાં આશક્તિ ક્યાંય જરા પણ લેશ માત્ર રહે નહીં. એ ભગવાનને સુખે સુખ્યા પણ આ કચરો ક્યાં ઉથમવાનું? એકાંતિકના બતે પણ એવી વસ્તુ, એકાંતિક હોય સ્થિતિ હોય તે અનંતકોટી બ્રહ્માંડના સુખનું વિષ્ટા જેવું જાણે, અને તેની વિષ્ટા અને તેની વિષ્ટા આટલું બધું. એટલે આ ભગવાનને તો ક્યાંથી હોય? એકાંતિકને મતે આવી વૃત્તિ છે તો ભગવાનને તો ક્યાંથી હોય? પણ નહીં, મનુષ્ય દેહ કરીને બધું જે કંઈ ક્રિયા કરતા હોય, માનુષિક ક્રિયા કરતા હોય, તેમાં બધાને ઘણાને મનુષ્ય ભાવ રહ્યા કરે. આ કેમ ખાય છે, કેમ જુએ છે, આમ તેમ બધું. જો આંબા શેઠ ગઢાડીની હતા, એ કેટલા વર્ષોથી સવારના 3 વાગે ઉઠીને પૂજા કરીને મહારાજને દાંતણ આપવા આવે. ઇલાયચીમાં આખી રાત ઇલાયચીની કોથળીમાં બોલી રાખે અને એ દાંતણ મહારાજને કરે વર્ષોથી. પણ એકવાર મહારાજ અધિબા હતા, અધિબાને સંકલ્પ હતો, એમનો સંકલ્પ પૂરો કરવા માટે મહારાજ એમના ખભામાં હાથ મૂકીને ઉતરી ગયા. પાછળ જોયું પણ નથી કોણ છે શું છે, પણ ખભા હાથ મૂકીને ઉતરી ગયા. પણ આંબા શેઠ જોઈ ગયા, ભાઈ જુવાન, મહારાજ જુવાન, કંઈ ગડબડ લાગે છે. અને આવતા બંધ થઈ ગયા આટલા વર્ષો છે. તો મહારાજે કહ્યું, મુક્તાન સાંઈ આંબો સુકાઈ ગયો કે કેમ, તપાસ કરો. પછી બધી તપાસ કરી, એવી બધી જ્ઞાન મુક્તાન સાંઈ કર્યું, ત્યારે ઠેકાણે લાઈનમાં આવી ગયા. તેમ તે પુરુષને પણ ક્યાંય આશક્તિ રહે જ નહીં, અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજાવું પણ આવતું. હવે મહારાજ સામે બેઠા છે, એમને જોયા છે પણ તમે સમજામાં આવતું નથી કે આ શું ચાલે છે બધું. અને જ્યારે વાર્તા સમજામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવથી જીત્યા પ્રયાસ થશે નહીં, સહેજે જીતાવી દેશે. હવે આ વિષય જીતા કેટલા કઠણ છે, એને લીધે અનંત અનંત જન્મ આપણે લીધા છે આ વિષયને લીધે. પણ બાળકે આ જે સ્વરૂપ ઓળખાવશે ખરેખર જેવું છે એવું, તો તમે આ પંચે જીત્યામાં સહેજે પ્રયાસ નહીં પડે, સહેજે જીતાવી દેશે. એવું સચોટ જ્ઞાન છે. એટલે આપણે આ સુધી પહોંચવાનું છે ભગવાનની મૂર્તિ, અને એમાં એવી રીતે વૃત્તિ જોડાઈએ એમ મહિમા ભગવાનને સમજાશે તો જ આ બધું બનશે. અને જે એક રસ તે જ છે તેને આત્મા કહીએ. હવે આ
ઇલેક્ટ્રિસિટી હોય, ગમે હોય, એક સરખું હોય, પણ તોય આમાં અંદર ખાંચ ખૂંચ બધો હોય. પણ આ મારે એક રસ્તે જ આત્મા એક સરખું, એક કોઈ જગ્યાએ ખાંચ ખૂંચ ના બનાય. અને તે જે એક રસ્તે છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ. અક્ષરધામમાં ભગવાન બિરાજમાન છે શ્રીજી મહારાજ. એટલે આ બધા આ જે તમે નિર્લેપ રહી શકો એનું કારણ આ છે. આવું જ્ઞાન થાય અને આવી સ્થિતિ થાય તો પછી આપણે મહારાજ જો આપણે કહીએ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, આ જ છે, બીજું કાંઈ નથી. હું અક્ષર છું એટલે અક્ષરરૂપ કાંઈ બોલવામાં નહીં. અત્યારે તો આપણે બોલીએ છીએ એ પણ સારું છે, પણ એવી સ્થિતિ થઈ જાય આત્મા છીએ, અક્ષર છીએ, અક્ષરધામ છીએ, એ બધી એવી સ્થિતિ થઈ જાય પછી ભગવાન તો પછી ક્યાં જવાના છે? ભગવાન અક્ષરધામમાં જ ભગવાન બિરાજમાન છે તો પછી ભગવાન ક્યાં જવાના છે? એ આપણી ભેગા જ રહેવાના છે. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ, આત્માનું તત્વ કહીએ, આત્મા છે, તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. આત્માનું તત્વ જે મહારાજની વાત કરી પરમાત્મા, એનું સાર છે એ આત્મા છે. તે જ ભગવાન રામકૃષ્ણાધિક રૂપે કહીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે. ટૂ મૂર્તિ આ જો આંબા શેઠ ગોથા ખાઈ ગયા, કેટલા ગોથા ખાઈ ગયા જીવવા લાડુવા, કેટલા દિવ્ય મુક્ત છે. પણ એકવાર મહારાજ એમની ગોદડી સરકતી હતી, ભલે ઠંડી હોય એને લીધે ગરમાવા માટે સગડી રાખી હતી, એક ખૂણો સરી ગયો તો શ્રીજી મહારાજે કહ્યું કે અલા બ્રહ્મચારી જોજો કંઈ સરગે છે કંઈ. તો જીવન લાડુવાલા મહારાજને ક્યાં પડી છે ને કોની ગોદડી સરગે છે ને આ છે, કોઈ જો મૂંઝવો આવી ગયો. આટલું બધું મુક્ત હતા પણ તમે મૂંઝવો આવી ગયા. એટલે આપણે તો ભારો ભાર મુક્ત મૂંઝવા રહે છે જ. એટલે આ ખોટ ટાળવાની છે. દીવભાવ ભગવાનમાં સંતોમાં દીવભાવ રહે, મહારાજ સ્વામીમાં દીવભાવ રહે અને સત્પુરુષમાં દીવભાવ રહે, એ જ હવે એ ખોટ ટાળવાની છે. અખંડ દીવભાવ રહે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે ન તદ ભાષય તે સૂર્યોના શશાંકોના પાવક યદ ગત્વાના નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કેવલ મૂર્તિ જ છે, એ ભગવાનની વાત જ. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે તે ધ્યાનના કરનારાયણ વિશે એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામ વિશે કૈવલ સ્વરૂપે ભાસે છે. અને ધ્યાનના કરનારાયણ જે જીવ કરનારો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. અહીંયા જ આ જે મહારાજ શ્રીજી મહારાજ પ્રગટ હતા ત્યારે સ્વામી ગુણાધ્યાન સ્વામી અને
ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગી બાપા, પ્રમુખ સાહેબ, એ બધાને દિવ્ય જોતા હતા જે સ્થિતિ પામેલા. એ મનુષ્ય જેવા દેખાય છે મનુષ્ય બધું, પણ મનુષ્ય નથી એ. આમ આજે આવી સ્થિતિવાળા એ અમને એવો ખ્યાલ આવે, અને અખંડ એ મહારાજ શ્રીજીમાં ધામમાં છે, અને આ સ્વરૂપ છે અહીંયા, એ બે એક જ છે. વેશ માટે ફેર નથી. એ રીતે આપણે બધું જ્ઞાન યોગી બાપાએ પણ વાત કરેલી છે. અહીંયા છે જે મૂર્તિ છે, અને ધામમાં મૂર્તિ છે, બે એક જ છે. એટલે આ બધું સમજાયું નથી, વ્યક્તિ વિશ્લેષણ કરવું પડે ત્યારે દેખાય ને ખ્યાલ આવે. અને ધ્યાન ના કરનારા જે જીવ તે માયાને તરે છે અને પરમપદ પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્યદેહ ધારણ કરે છે, મનુષ્યદેહ ધારણ કરે છે, પણ એમાં એ ગુનો શું કર્યો? આપણે લઈ મંડ્યા છીએ. એ કેટલી બધી કૃપા કરી, નહીં તો આ સ્વરૂપો આપણે. અને સ્વરૂપ મારા ગુણાજ કેમ છે કે જન્મ પહેલાં શાદી ક્યાંથી? એટલે આ પણ આ શાસ્ત્રોમાં આ વાત આવેલી નથી. આજે મહારાજે વાત કરે છે, શાસ્ત્રથી પર છે. પણ એટલે એવી ભગવાનની મૂર્તિ એ કેવળ કૃપા કરીને માં મનુષ્ય દેહ ધારણ કરે છે, કેવળ કૃપા કરીને. અને એમાં આપણે આવો ગુણ લઈએ છીએ, મનુષ્ય ભાવ પરઠીએ છીએ, તો પછી ભગવાન કરવું શું એ પ્રશ્ન છે. તે ભગવાનના વસ્ત્ર અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાન પાનાદિક જે જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. હવે આ બધું નિર્ગુણ છે તો ભગવાન નિર્ગુણ ના હોય એવી વાત કરે. મનુષ્ય દેહ ધરે, ઉપર તો બધા માને છે. આપણે મહારાજના શ્લોકોને બધું કરીએ છીએ, દિયો ભાવ હોય એમાં મનુષ્ય ભાવ આવે જ નહીં. મનુષ્ય ભાવના શ્લોકો કંઈ લખાયા જ નથી, એને ખાલી દિવ ભાવનો. તો એ રીતે એમાં તો બધું રહે, પણ મનુષ્ય દેહ ધારણ કરે એમાં હજી ગડબડ થાય છે. એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચ ક્યાંય પ્રીતિ રહેતી નથી, ને તે સ્વતંત્ર થાય છે. એને ક્યાંય પ્રીતિ રહે નહીં. મહારાજની જેમ જ કાળ કર્મમાંથી પર ખરેખર આપણે અત્યારે બોલીએ છીએ, પણ એ વાસ્તવિકમાં છે. કંઈ કાળ કર્મમાયા પર બધા સત્તાથી પર હોય ને, અને મહારાજ જેમ સ્વતંત્ર છે બધી રીતે, એ રીતે મુક્ત પણ સ્વતંત્ર થાય છે. સદાનંદ સ્વામી મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યા, બાકી કાંઈ કરવું રહ્યું નથી. જો પહેલા પ્રકરણની 123મી વાત, ભગવાન સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યા, બાકી કાંઈ કરવું રહ્યું નથી. જે નિષ્ઠાનો જ ખેલ છે બધી આ સત્સંગમાં, નિષ્ઠા વગર તો કાંઈ મેળ પડે નહીં, રખડી પડે.
નિષ્ઠા વગર અને બીજા નિષ્ઠા થઈ, મહારાજ સ્વામી સિવાય બીજા નિષ્ઠા થઈ તો પણ બહુ ઉપજે નહીં, બરાબર છે. પણ મહારાજ સ્વામી નિષ્ઠા થઈ તો સર્વોપરી કામ થઈ ગયું, એનાથી ઉપર કોઈ વાત ના રહે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે આ લોકમાં ડાયો તો કોઈ પ્રભુ ભજતો નથી, ને જે ગાંડો થાય તે ભજે છે. લાવ એક કે લાવ બધા ડાયો હોય એ પ્રભુ ભજતા નથી. ડાયો એટલે ભગવાન સિવાય બીજું કાંઈ જોઈએ નહીં, એ દાનત એવી દાનત હોય એને ડાયો ગણે. ભગવાન સિવાય બીજામાં કંઈ માલ નથી, એક ભગવાનમાં એવી રીતે જે મનમાં હોય વૃત્તિ એને ડાયો ગણે. આ લોકમાં ડાયો તો કોઈ પ્રભુ ભસતો નથી, અને પછી દોઢ ડાપણમાં બધું ભગવાનની અવગણના કરે. ભગવાનને પણ આપણા જેવા સામાન્ય માને, કે ભગવાન પણ દાન તો એવી કે આ ભગવાન છે, આ યોગી બાપા છે, આ પ્રમુખ સ્વામી મહારાજ છે, આ શાસ્ત્રી મહારાજ છે, આ શું ફેર. એટલે બહુ ભેગા રહે ને ત્યારે ગણતી ના રહે, મહિમા ઓછો થઈ જાય, સહેજે સહેજે મહિમા ઓછો થઈ જાય, ડાઉન થાય, ધીમે ધીમે થાય. લાભ લાભે ગારે ના થાય, અરે લાભે ગારે થાય પણ ધીમે ધીમે થાય, અને ખબર ના પડે, તમને ખબર ના પડે અને મહિમા ઓછો થતો જાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે બાજરો ખાઓ ને પ્રભુ ભજવા, બીજો કાંઈ

એટલે ઘડી છાસની જ ઘડી હોય અને હીરાના કટકા કરીને વઘારીને શાક બનાવે એવું નથી હોતું. એ તો જે હોય એટલે આખી દુનિયામાં બધાને જે પદાર્થ સારામાં સારા હોય તો એ સામાન્ય માણસ મેળવી શકે છે, એવું કાંઈ નથી. જો ચા હોય, ચા ગમે એટલી સરસ ચા હોય તો કેટલા રૂપિયાની થાય, કેટલી ચાની એ હોટલમાં એની હોટલનું નામથી કિંમત વધે. બાકી ચામાં તો જે છે એ જ છે. એટલે એટલે આ બધી બધા પદાર્થ છે તે બધા મેળવી શકે છે. ધનવાનમાં ધનવાન હોય, ગરીબમાં ગરીબ હોય તો એ પદાર્થ મેળવી શકે છે. તો એટલે એની બાજરો ખાવ ને પ્રભુ ભજવા, એ મુદ્દો તો આ છે. પેટમાં નાખવું, પેટ્રોલ પૂરવું, એટલું જ બધું છે. તે તો બધું મહારાજ કે જે ભગવાનનો આશરો હોય એને તો આટલું તો મળે જ. બીજું બીજામાં બંધન થાય એટલે ના આપે, નહીં તો એ આપે. જેમાં તમને બંધન ના થાય એ બધું આપે. પણ મૂળ તો આટલું જ છે કે પેટ્રોલ પૂરું એને, અને જે ભગવાનનો ભક્તો હોય એને તો એવી જ વૃત્તિ રહે, પેટ્રોલ પૂરું કંઈ નાખવું. જો ગુણાતીતાન સ્વામી હતા તો રોજ બાજરાનો રોટલો જમતા, પણ લાડુ આવે તો એ જમે, એ પણ એમાં સ્વાદ નહીં, લાડુનો સ્વાદ નહીં. પણ એ બધું ગમે એમ પેટ્રોલ નાખવું એ બધું. એટલે ભગવાનના ભક્તને એવી દાનત હોય એટલે એને કોઈ તાલમેલ ના હોય એને. એટલે આ બાજરાના રોટલાથી બધું થઈ રહે. બાજરો ખાવ ને પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી. બીજું બધું ડોળ છે દેખાય. આ લોકમાં બધું આ લોકની રીતે લોકોએ જ મોટું જાજું વાલું કરી મૂક્યું છે. બાકી તો ખરી રીતે તો જોવા જઈએ તો આટલા મચ માલ છે. બસ બાજરો ખાવ પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી. ભજન જ કરવાની વાત છે. અને બીજું બધું છે એ ડોળ છે, બધું ઉપજાવેલું છે. મનુષ્ય માત્ર એ બધું એમાં માલ માન્યો છે અને એમાં માલ મનાવે છે, બીજાને મનાવે છે અને બધાને હિલોરે ચડાવે છે. એટલે જે જો તાત્વિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આટલું જ છે, પેટ્રોલ પૂરવું અને બીજું કાંઈ કરવાની જરૂર છે જ નહીં. આ તો બધું કેટલું બધું કર્યું છે, કેટલું બધું દુનિયામાં જોવા જઈએ તો જાત જાતનું બધું, પણ એ કાંઈ કામનું નથી. જોવા જોવા જઈએ તો કાંઈ ખરેખર કાંઈ કામનું નથી. બાજરો ખાવા ને પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી. ને રોટલા તો ભગવાને દેવા છે ને સાધુને દેવા છે, તે દેશે દેશે ને દેશે. જે જેટલું જરૂરનું છે, અત્યંત જરૂરનું છે એ ભગવાન તો આપવાના છે. ભગવાનનો આશરો છે એટલે એટલું તો કરશે જ ભગવાન. બીજું મોટર બંગલા નહીં આપે, કારણ કે એ બંધનકારી છે. પણ જેટલું જરૂરનું છે એટલું તો આપશે જ. સ્વામિનારાયણ હરે સ્વાય વાત કરી જે

ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખલો કર્યો તે અમે રાજી થયા. ધર્મશાળા બધું ધર્મશાળા બંધાતી હતી એટલે આ મંદિરો બંધાય, આ કામકાજ મંદિરનું કામકાજ બધા મકાનો બંધાય એ તો એટલે એ તો અમે બહુ રાજી થયા. ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખલો કર્યો તે અમે રાજી થયા. બહુ રાજી નહીં, અમે રાજી થયા. તે ભગવાન રાજી થઈ રહ્યા એટલે અમે રાજી થયા. એટલે ભગવાનને સંબંધ છે સ્વામીને, મહારાજ બ્રહ્મણ પ્રભુ ગાઢ સંબંધ છે. એટલે જે સ્વામી જેટલું કર્યું અને જેમાં રાજી થાય એટલા ભગવાન પણ રાજી થઈ જાય છે. ને આવા સાધુનું દર્શન તો પંચ મહાપાપને પણ બારી નાખે એવું છે, પણ એવો મહિમા નથી. ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. જો મહિમાની વાત, પદાર્થ એ છે, તત્વ એ છે, બધું જ એ છે, પણ મહિમાની ખામી છે. મહિમા જેટલો મહિમા સમજાય એટલો આનંદ આવે, આનંદનો ફુવારો છૂટે. મહિમા નથી. જો આપણે પણ પહેલાં યોગીઓ પણ પ્રમુખ સ્વામી મહારાજના જોગમાં આવ્યા તો સામાન્ય મહિમા હતા, પણ પછી જેમ જેમ એમના ઊંડા ઉતરતા ગયા એમના ગુણો એમનો મહિમા વિશેષ જણાતું જાય એમાં આપણને આનંદ થતો હોય છે. પણ એ મહિમા છે અમુક સુધી પહોંચે ને પછી અટકી જાય છે. ચાલુ રહે મહિમા વધતો ને વધતો રહે એવું નથી થતું. અમુક સ્ટેજ આવે અને ત્યાં આપણે મહિમા ઠપ થઈ જાય અને બધે એમાં એ લેવલ ઉપર આપણે ચાલ્યા જઈએ. તો એટલે ખરેખરું સુખ આવવું જોઈએ એ નથી આવતું. આવા સાધુનું દર્શન તો પંચ મહાપાપને બારી નાખેવું છે, પણ એવો મહિમા નથી. એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. જેવા સ્વામી ગુણાદિત્યાન સ્વામી કહે છે, આ સામાન્ય સાધુ નથી કહેતા, જે જેને સાક્ષાત્કાર છે એવા સાધુ કહે છે કે જે એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. ખરેખર તમે એ જ લાયે છો, ફર્યા નથી અને તમે જ્યાં હોય બેઠા, પણ જો મહિમા સમજાય તો ફેર પડી જાય. આપણે એના એ આપણે ઘર એને એ આપણે જ્યાં રહેવા બધું એનું એ છે, પણ મહિમા સમજાય એ ફેર પડી જાય, ઘણો ફેર પડી જાય. અને આ તે કંઈ વાતું છે, આ તો અક્ષરધામની વાતું છે, પણ સાંખેના કસર રહી જાય છે. અને સાંખેવાળાને તો આ લોક સર્વે નરક જેવું લાગે છે, પણ ક્યાંય માલ મનાય નહીં. ને આ કારખાનું તો સર્વે ધૂળનું છે, માટે તેમાં માલ માનવો નહીં. આ કારખાનું આ બધું જે આપણે દિવ્ય કહીએ છીએ, દિવ્ય છે, ભગવાન સૌને પામે, પણ તોય મારે કે એમાં માલ માનવો નહીં. ભગવાનમાં માલ માનવો, ભગવાન સાથે જોડાણ કરવું, ભગવાન સંબંધી બધું જે હોય એમાં જોડાવું. આ તો અક્ષરધામની વાતો છે, પણ સાંખેના કસર રહી જાય છે. સાંખેના એટલે સાંખેનો એક વિભાગ જુદો છે, જેમાં બધું નાશવંત જોવાની છે. બધું દેખાય, સાચું દેખાય, સારું મનાય, તોય નાશવંત છે એવી એવું જ્ઞાન એવી સમજણ હોય એ સાંખે કહેવાય. ને સાંખે તો આ લોક સર્વે નરક જેવું લાગે છે,
ऐसा कहें जो सर्वे नरक जीव लागे से एकांतिक ना मते पन अनंकुटी ब्रह्मांड जे विषय सुख से ते विष्टा तेनी विष्टा तेनी विष्टा ये बुद्धि होए એટલે ખરેખર જ્ઞાની હોય ને તો બધું આ કાંઈ માલ મનાય નહીં, ચીતરી ચડે એવી છે. ને આ કારખાનું તો સરે ધૂળનું છે, માટે ત્યાં માલ માનવો નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે ભગવાનમાં અને સાધુમાં હિત રહેશે તો તેના ઉપર સૌ હિત કરશે. હા, આપણે જાણી રાખવું, આ સમજી લેવું, થર કરવું, કેમ કે ભગવાન સાધુ સાથે હિત રહેશે તો બધાને હિત રહેશે, બધાને. ભગવાનમાં ને સાધુમાં હિત રહેશે તો તેના ઉપર સૌ હિત કરશે, અને એથી પ્રતિકૂળ રહેશે તેને તો સૌ પ્રતિકૂળ થશે. અરે ભગવાન સાધુ એમાં હિત રહેશે તો કદાચ દ્રોહ કરનારો હોય સાધુનો, પણ તોય એની એ સૌરવું પડશે, કેમ કે ભગવાન સાધુ સામે છે. પણ જે પ્રતિકૂળ રહેશે સૌ ઊંધું બાફે, ઊંધું ઊંધું કરે બધું, તો સ્વામી કરે તો એને બધા એને પ્રતિકૂળ રહેશે. એ વાત સમજી રાખવી, એમાં કાંઈ સંશય નથી. એ વાત સમજી રાખવી, એમાં કાંઈ સંશય નથી. એટલે ટૂંકમાં ભગવાન સાધુમાં હિત રાખવું. એ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અને વરી એમ વાત કરી છે, માન ઈર્ષા અને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. માન ઈર્ષા અને ક્રોધ આપણામાં છે ભરપૂર. કઈ વ્યવસ્થા કરવી પડશે. મોક્ષનો માર્ગ છે વળી પાન ગલ્લા વાત નથી. મોક્ષનો માર્ગ તેના પ્રમાણે એ દાખલો કરવો પડે. તો જો મહારાજે કહ્યું પહેલાં તપાસ તો કરો મારામાં છે કે નહીં, બીજામાં જ ધોઈજો કરે છે, આમાં છે આપણા છે, એ માની છે આ ક્રોધી છે. પણ તું ખબર પડે કે કેવા છે, આ અંતરદૃષ્ટિ છે, વચનામત છે ને, અંતરદૃષ્ટિ પોતાની જાતને અને અંતરદૃષ્ટિ કરીને આ બધો માળક કચરો કાઢવાનો છે. એ સંગ્રહી રાખીએ તો કામ ના થાય. તો અનંત જન્મથી સંગ્રહેલો છે, આ જન્મે કાઢવાનો છે. અને ભગવાન સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એટલે જો થોડી અંતરદૃષ્ટિ હોય બધું કેટલું બધું કામ થઈ જાય એવું છે. પણ આપણે બિંદાસની જેમ ફરે રાખે, આતા હૈ રહેતા હૈ ચલતા હૈ, જરાય દાખલો કરો નહીં. થોડોક દાખલો કરે, અંતરદૃષ્ટિ કરે, બધું જથ્થો જથ્થો નીકળે. અને વરી એમ વાત કરી છે, માન ઈર્ષા અને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. કેમ જે કામી ઉપર તો સંદયા કરે પણ માની ઉપર ન કરે,
માં એને પોતાનો તોર હોય, એ ભગવાનને નમે નહીં તો કામ ક્યાંથી થાય? નમે સૌને ગમે, એ નમવું જોઈએ. આ સત્સંગમાં નમવાની ટેવ પડી રહે, નમવાની તો બહુ મોટું કામ થાય. અને અટંટ રહીએ ઉડી જાય, ક્યાંય ને છપ્પનના શું સત્તરના ભાવમાં ઉડી જાય, ખપી જાય. આ સત્સંગમાં દીનાધીન રહેવું, ગરજું રહેવું અને ખપ રાખવું. માન ઈર્ષાને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. કેમ? જે કામી પર તો સંદયા કરે એ બચારો દીનાધીન થઈને સંતની આગળ રહે, એને દયા કરે સહેજે, પણ માની પર ના કરે. માની તો પોતાનો સંપ્રદાય ચલાવે હોય છે, અલગ નોખો કામ કરે, એટલે એની સાથે ભગવાનને ફાવે નહીં. સંત આપણને ના ફાવે તો ભગવાનને ક્યાંથી ફાવે? માની હોય એની સાથે જોજો તમે રહેજો તો થાકી જશો. માની હોય ને થાકી જશો તમે, કેટલું સાચવું કેટલું કરવું આ બધું રહે. કેમ? જે કામી પર તો સંદયા કરે પણ માની પર ના કરે. અને માનમાંથી ઈર્ષ્યા અને ક્રોધ ઉપજે છે. માન એના દીકરા દીકરી ના, છોકરા છોકરી, દીકરા દીકરી ના કહેવાય. દીકરા દીકરી તો બહુ કિંમતી વસ્તુ. છોકરા છોકરી કહે, માનમાંથી છોકરો જન્મે તે ક્રોધ અને ઈર્ષ્યા. ઈર્ષ્યા એ છોકરી, આ બે નીકળે માનમાંથી. તમારે માન હોય તો આ બે ગેરંટી નીકળે, ગેરંટી હોય આમાં છૂટકો જ નહીં. તમને ખબર ના હોય ત્યાંય આવીને થપ્પડ મારી જતું રહે. અને એ થપ્પડ એવી વાગે ને એવી વાગે 10 જન્મ પત્તોના પર. માનની થપ્પડ તો બહુ ભયંકર છે. માન ઈર્ષ્યા અને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. કેમ? જે કામી પર તો સંદેહ કરે પણ માની પર ના કરે. અને માનમાંથી ઈર્ષ્યા અને ક્રોધ ઉપજે છે, માટે માન મોટો દોષ છે. સુપ્રિન્ટેન્ડન્ટ બધા દોષો, બધા જેટલા બધા દોષો છે માન છે એ સર્વોપરી છે. અને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે એવો કામે કંઈ નથી પડતો. માન તો જરાક વાયરો હડે ને હવે એટલો તો હલી જાય, એટલો હલી જાય, પડતા પડતા ગબડી પડે એવું થઈ જાય. એક વાયરો જરા આવે ને અપમાનનો આમ એની દશા બેસી જાય. બધાને અનુભવ તો થશે, થયો હશે. એક જરાક માનનો વાયરો આવે, જરાક અપમાન, કેટલા હલી જઈએ છે આપણે. તો ક્યાં સત્સંગ કર્યો છે? ને માનમાંથી ઈર્ષ્યા અને ક્રોધ ઉભી, માટે માન મોટો દોષ છે. અને માને કંઈ સત્સંગમાંથી પડી જાય છે એવો કામે કંઈ નથી પડતો. કેમ? જે આપણા સત્સંગમાં ગ્રસ્ત થઈ વખત ઘણા છે, 99% ગ્રસ્ત બધા છે. અને માને કંઈ સત્સંગમાં પડી જાય એવો કામે. કેમ? જે આપણા સત્સંગમાં ગ્રસ્ત થઈ વખત ઘણા છે તે સત્સંગમાં પડ્યા છે.
વચ્ચેવાળા પહેલાં છે, સત્સંગ છોડીને જતા નથી, પહેલાં રહે, એને કંઈ સૂઝ પડે નહીં, કંઈ એને પહેલાં રહે, પણ સત્સંગ છોડતા નથી. તે સત્સંગમાં પડ્યા માટે માન, ઈર્ષા અને ક્રોધ એ ત્રણ ઉપર અમારે અતિશય અભાવ રહે છે. ભગવાનને અભાવ રહે છે તો પછી કરું છું, પણ એવી રીતે એને એ ઘડાયો છે તો ભગવાનની કૃપા થઈ બહુ મુશ્કેલ છે. અને અમારા માટે માન, ઈર્ષા અને ક્રોધ એ ત્રણ ઉપર અમારે અતિશય અભાવ રહે છે. ભગવાનનો અભાવ રહે છે એટલે આપણે વિચાર કરવો પડે, ચલાવી ના લેવું, ચાલે છે તો ચાલે છે તો ચાલતું જ રહેશે બધું એવું. અને અમારા જે વચન લખેલા હશે તેમાં પણ એમ જ હશે, તે વિચારને જુઓ તો જણાઈ આવશે. માટે ભગવાનનું મહાત્મ સમજીને માનને ટાળો. ભગવાન મહાત્મ સમજીએ ભગવાન કેવા છે, ક્યાં છે, અને આપણે ક્યાં ગટરમાં પડ્યા, અને ભગવાન દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે અને સુખની મૂર્તિ છે, સુખ સુખ કરી આપે, અને આપણે કેટલો ભેદ પડે છે. એટલે મા ભગવાનનો મહિમા સમજીને માન ટાળવું. અને મારી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ. હવે નિશ્ચય આપણને, મને નિશ્ચય છે, મને નિશ્ચય છે, અને જુએ તો અંદર કેટલો સડો અને પોલ હોય નિશ્ચય તમારો. એટલે માસ કે એ નિશ્ચય કામમાં ન હોય, હું કહું એવી રીતે નિશ્ચય કર્યો. ભગવાનનો નિશ્ચય તો કેને કહીએ. તો જેમ આ સંસારમાં પ્રથમ બાળકપણામાંથી મા બાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ ઇત્યાદિ જે પદાર્થનો નિશ્ચય થયો છે તે શાસ્ત્રે કંઈ ન થયો. બધી વાત શાસ્ત્રમાં છે, શાસ્ત્ર બહાર કોઈ વાત નથી, પણ ભૂલાઈ ગઈ હોય અને પણ શાસ્ત્રમાંથી જ બધું આવે છે. ભૂલાઈ ગયો તો બીજી રીતે રજૂ થાય, પણ વાત બધી શાસ્ત્રમાં જ છે. તે શાસ્ત્ર કંઈ થાય, અને શાસ્ત્ર ના સાંભળ્યા હોય, શાસ્ત્ર ના આપણે ક્યાં સાંભળી ગયા છે, પણ મારા અને શાસ્ત્ર ના સાંભળ્યા હોય તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રથી જ પ્રવર્તતા છે. બધા લોકો હવે જે બધી વાતો કરીએ છીએ તે શાસ્ત્રમાંથી બધું આવેલું છે. એટલે મહારાજ તો આ વાત કરે પછી પલટો મારે છે. અને શાસ્ત્ર ના સાંભળ્યા તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રમાં જ પ્રવર્તે છે તેને કંઈ તેનો નિશ્ચય કર્યો છે. તેમ શાસ્ત્ર કયા જે નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિસ્વાર્થ, નિસ્નેહ ઇત્યાદિ સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય. માટે એવા સંતના વચને કહીને ભગવાન નિશ્ચય કરો, તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરો, તેને નિશ્ચય કહીએ. મારી યોગી આપા જિંજા મુકામ હતા, આફ્રિકા જિંજા, અને ઉપર અગાશીમાં અમે બધા ગયા હતા. બોલો કળશ વિધિ ચાલતી હતી. તો એક ભાઈ આવ્યા કે મને સ્વામીને કે યોગીઓ પણ કે મને તેને અભાવ હોય છે, તને મનુષ્યભાવ હોય છે, સખત મનુષ્યભાવ હોય છે, કેમ કરું? તો યોગીઓ પણ કહ્યું કે
जो हमारे तो आप महाराज की बात करी निर्लोभ निर्लाभ निस्नेह इत्यादि लक्षण संज्ञा क्या है એ અમે રહીએ છીએ, બીજું અમે કાંઈ જાણતા નથી. એને એવું હતું મનમાં કે પરચા આપે ને આ આપે ને એને કંઈ નિશ્ચય કરે. તો મહારાજે શ્રીજી મહારાજે વાત કરી કે એ સંતમાં બધું જોવાનું ના હોય, બધું એના લક્ષણ જોવાના હોય, નિર્માની નિષ્ણાની એ લક્ષણ, અને એ લક્ષણે કહીને એમાં જોડાવાનું છે, ભગવાનની આજ્ઞા છે. અને બીજી રીતે આપણે જોડાઈએ નિશ્ચય કરીએ, મારા નોખતમાં બધી લાઈન લાગી હતી દર્શનની, અને એક હરિભક્તને સંકલ્પ થયો કે મહારાજ પોતાની ડૂંટી ઉપર મને રૂપિયો મૂકવા દે તો હું ભગવાન બનું. હવે આ કઈ લક્ષણ છે ભગવાન, પણ ભગવાન કેટલા દયાળુ કે એ આવ્યો તો મહારાજ સૂઈ ગયા, અને મારે કે બોલો રૂપિયો ડૂટી ઉપર મૂકીશ, પણ ભગવાન ના કહે એવું કંઈ બંધાયેલા નથી ભગવાન. તમે નિયમન કરો એ ભગવાન, તો તમે ભગવાન ના કહેવાય. એટલે એવું શાસ્ત્ર પ્રમાણે હોય બરાબર, શાસ્ત્ર લખ્યું છે કે આવા સંત સખી નિશ્ચય કરો જેને આમાં બધા લક્ષણ હોય એને બીજું કાંઈ. તો યોગી અપાય તે વખતે કહું કે અમે આ રીતે મહારાજની આજ્ઞા પાડીએ છીએ, અને બીજું પ્રચાર છે અમને કાંઈ આવડે નહીં. તેમ શાસ્ત્રે કયા છે નિષ્કામ નિર્લોભ નિર્માન નિર્સ્વાર્થ નિર્સ્નેહ ઇત્યાદિ સંતના લક્ષણ. તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ભગવાને સાક્ષાત સંબંધ હોય, ક્યાં ગમે ત્યાં દેખાય એવું કાંઈ નથી. ભોજાસનમાં કે વર્તકાલમાં કે આ લક્ષણ એવા હોવા જોઈએ, બસ પછી એને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય. તેને ભગવાન સાક્ષાત સંબંધ હોય માટે એવા સંતના વચને કહીને, એવા સંતના વચને જેમાં હોય ઠોલો ઠોલો હોય હવે એમાં શું નીકળે, બધું ભરેલો હોય નક્કર, તો આ નક્કર ભરેલો હોય આવી રીતે કે જે ભગવાનનો સંબંધ હોય એ ભરેલો કહેવાય, અને બીજો ખાલી કહેવાય. ખાલી વાતો કરે આ કરે એમાં કાંઈ ના ભરે. ત્યારે તમે વાતો કરો, પીઝાની વાત કરો, તમે જોયું જ ના હોય પીઝા, અને પહેલી વાર વર્ણન કરે કેટલું, એક કરોડ શબ્દો વાપરે પણ તોય તમને સંતોષ ના થાય, પીઝાનો સ્વાદ આવે. પણ એ કટકી મૂકી તરત ધડાકો થાય. તો જે મહારાજ કે એવા સંત હોય એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય એ કામ કરે, બીજા બધા વાતો. એટલે આપણે બધા જો વાપરે છે ને આપણી વાત જુદી છે. આપે તો શાસ્ત્રીમાં યોગી આપણા પ્રમુખ સ્વામી મહારાજના કહેલા શબ્દો વાપરીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ, એ કામ કરે, જબરદસ્ત કામ કરે. અને એ જે સત્સંગ આપણે વધ્યો છે, પણ ખાલી ખાલી શાસ્ત્રની વાતો બધી કરે એ કાંઈ માલ ના હોય. એવા સંતના વચને કહીને ભગવાન નિશ્ચય કરવો અને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ, તેને નિશ્ચય કહીએ. સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ હોય, એ વચન સંતો કહે
संत परम एकादश हैं, ये वचन के अविश्वास ना है तो शंका करे रखे, कामना थे बिल्कुल। तो यदि कलमो बलती आए अने ये रीते निश्चय हो भगवान तो आवा सन्ना वचने अने विश्वास एम राखीने जे काम करे निश्चय कहवाय। सदानंद भाई महाराज।

સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતાન સ્વામી કહ્યું કે જ્ઞાન શીખે ને સેવા કરે એ વધતા જાય છે. એકલી સેવા કરે ને એકલું જ્ઞાન શીખે એ વધે નહીં, ઘટે નહીં, અને બેમાંથી એક કે ના કરે એ ઘટી જાય. એટલે બેની જરૂર છે, આ સેવા તમે કહીએ અને જ્ઞાન. તો જ્ઞાન આ વાંચનથી, સત્સંગ પરીક્ષાથી, એમાં બધાથી થાય. અને જો હમણાં પ્રમુખ સાહેબ મહારાજે વાત કરી કે એમાં કંઈ 24 કલાક નથી જતા આ વાંચનમાં, અમે એટલો સમય તો કાઢી શકીએ. બીજા બધામાં ફેલ તેલમાં તો ઘણું ટાઈમ જાય છે, પણ એનો વાંધો નહીં. અને આ વાંચન કરવામાં બધું મનમાં ફિટ થયું ના હોય એટલે એવું થાય. પણ જો આપણે મોક્ષ પ્રાપ્તિ કરવી છે અને બાપન રાજી કરવા છે તો આ જ્ઞાન શીખવું પણ, એમાં બધા બહુ કાચા છે. અત્યારે જો તમને આવીને કે કોઈ 5 મિનિટ વાત કરો પ્રમુખ સાહેબ મહારાજ ઉપર, ના સેવા બધી કરે, સેવા ધામધૂમથી બધી કરે અને સારું છે, સેવા એ કરવાની છે. પણ તમને કોઈ પૂછે કંઈ સંપ્રદાયનું શું કેમ ચાલે બધું છે, એમાં આપણે ફસકી જઈએ. અને બીજા બધા તો આપણે જઈએ, બીજા બધા જ્ઞાનમાં એના તૈયાર હોય. એટલે સેવાને આ વાંચન એ બહુ જરૂર નથી. વાંચન બહુ ટાઈમ લાગતો નથી, પણ મન આપણે દઈએ તો થાય, નહીં તો રહી જાય. અને આપણે મનમાં હોય કે મને નહીં ફાવે, નહીં ફાવે, નહીં તો ના જ ફાવે, આખી જિંદગી જતી રહે ના ફાવે. પણ જે ઓલા કહે છે કે એક વાર બે વાર ટ્રાય કરે ના ફાવે, 3 વાર ટ્રાય કરે ના ફાવે, 4થી વાર ટ્રાય કરે ના ફાવે, 5 વાર ના ફાવે, 6થી વાર ફાઈ જાય, પછી મંડવું પડે. અને પછી તો એવો રસ લાગે ને પછી. અને જ્ઞાનથી આપણી સ્થિરતા રહે. જ્ઞાન આ સેવા કરો છો પણ કોઈ ધક્કો લાગે ને, નોકઆઉટ, તમને કોઈ ગધેડો કહે, સેવા કરતા ગમે એ સેવા કરતા તમને ગધેડો કહે, લે તારે તું કર, હવે જતા રહીએ. પણ વાંચન જ્ઞાન હોય તો એમાંથી, જો કે એમાં જળ જ્ઞાન જોઈએ, પણ તો એ પાપા પગલી કરે એટલે એમાંથી જ્ઞાન થાય તો સ્થિરતા આવે. એટલે બેની જરૂર છે, આપણે સેવાની અને આ જ્ઞાન. અને અત્યારે તો વાંચનનું ચાલે છે, વાંચન એમાં બહુ કાચા છીએ આપણે, પરીક્ષા આપવા બહુ કાચા છે, સત્સંગ પરીક્ષા. હવે આમાં તમે મોટા મોટા વોલ્યુમ વાંચો છો, બધું કરે, અને આ તો એક 25-50 પાનાનું પરીક્ષા હોય, અને અમારે ક્રમ બાય ક્રમ થોડું વધતું જાય. પણ તો એ તો કાંઈ ના કહેવાય, એક દિવસની સિટિંગમાં બધું વંચી જાય, બરાબર બરાબર મન લાગીને કરે તો. આપણે 15 દિવસ તો બહુ થઈ ગયું, 15 દિવસ સારી રીતે વાંચન કરીએ અને પછી પરીક્ષા આપીએ. પણ મનમાં નથી કે આ સર્ટિફિકેટ કોઈ કામનું નથી આપણે બહાર જગતમાં, એટલે આપણે કંઈ કરતા નથી. પણ સત્સંગ મહારાજ સ્વામી રાજી થાય છે, બહુ મોટી વાત છે. બીજાનો રાજીપો લેવો અને મહારાજ સ્વામીનો રાજીપો લેવો એ કેટલું બધું અંતર છે, કેટલું બધું. પણ આપણે અર્થ દ્રષ્ટિ હોય
તો બીજા બધા સર્ટિફિકેટ ભેગા કરીએ, 5-25, પણ આ સત્સંગ પરીક્ષાનું ના કરીએ, કેમ કે એની વેલ્યુ નથી, જગતમાં એની વેલ્યુ નથી. પણ મારા સ્વામી આગળ એની વેલ્યુ છે, એટલે કરવું. અને કોઈ મોટી વાત નથી, એકવાર લગ્ની લાગે તો બધા કરે. જો આપણે તો સત્સંગ પરીક્ષા 80-80 વર્ષના, 90 વર્ષના આપતા હોય છે, એ બીજા લખાવે, એ બોલે લખે અને એ રીતે પરીક્ષા આપે. અને બધું જેને આપવી હોય, લગ્ની લાગી હોય, એ ગમે તે આપે. એટલે આપણે અને મહારાજ સ્વામી રાજી પો છે તો કેમ ના આપવો? બીજા બધામાં રાજીપો હોય, આપણે રાજીપો લઈએ તો પરીક્ષા આપીને રાજીપો લેવો એ કેમ ના કરે? જો અમે સાઉથ આફ્રિકા ગયા હતા, સાઉથ આફ્રિકા, તો ત્યાં પરીક્ષાનો હાર બનાવ્યો હતો, જે નાના નાના પરીક્ષાનો જે બુક્સ હોય નાની એનો હાર બનાવ્યો હતો અને હાર પહેરાવ્યો. પહેલી વાર જિંદગીમાં આપણે પરીક્ષાનો હાર, નહીં તો પરીક્ષા નામ જ ના લે, પરીક્ષા ધ્રુજ. અને આ લોકો તો હાર, પરીક્ષાનો હાર બને, પુસ્તકો જે બધા લાઈનમાં લીધા અને એનો હાર બને, તે કેટલો મહિમા હોય તો એ હાર બનાવે, નહીં તો એમને હાર ના બને. એટલે જો આપણે એક ઉપાડ કરો તો થઈ જાય. વર્ષમાં ખાલી બહુ 15 દિવસ, મહિનો જાય તો આગળ પરીક્ષા હોય, એ પેલી એ પરીક્ષા હોય મોટી, તો એમાં જરા વાંચવું પડે, એમાં જરા ધ્યાન આપવું. પણ આ નીચે પરિચય સુધી કોચ સુધી તો તમારે એકદમ આપી દેવા પરીક્ષા સહેલીથી. પણ મનમાં હોય તો થઈ શકે. એટલે આપણે મનમાં ધારું, મારા સ્વયં રાજી કરવા છે, બીજાને રાજી થાય કે ના થાય, મારા સાહેબ રાજી થશે, અને એ જ મોક્ષ આપવાના છે, એ જ કામ કરવાના છે. તો બીજા બધાને કોઈની પરવા, ચિંતા કર્યા વગર પરીક્ષા આપી આવે.

પ્રાપ્તિ તો ઘણી મોટી થઈ છે. તમે કલ્પના કરો, વર્ષો સુધી કલ્પના કરો તો એ પ્રાપ્તિ તમારા કોન્સેપ્ટમાં ના આવે, તમારા માન્યામાં ના આવે, એટલી મોટી પ્રાપ્તિ થઈ. પ્રાપ્તિ હવે આવી પ્રાપ્તિ થઈ છે અને આપણે શું કરીએ છીએ? હજામત. યોગી આપણે કહ્યું પ્રાપ્તિ મોટી થઈ છે તો વિઘ્ન આવવા દેવું, પણ આપણે બીજું બધું કચરો વીણા કરીએ છીએ, અને પ્રાપ્તિ બોજીમાં મૂકી ગઈ છે. તો ખરેખર પ્રાપ્તિ ઓળખાય તો મજા આવે. પ્રાપ્તિ વાત કરી કે શીરો હોય પણ એમાં ખાંડ ના હોય તો કેવી મજા આવે. એવી પ્રાપ્તિ પ્રતીતિ આવી જઈએ કે પ્રતીતિ આવે તો ભાવ ભાવ થઈ જાય. પ્રતીતિ અને પ્રાપ્તિ, પ્રાપ્તિ તો થઈ છે પણ આપણે કચરો વીણીએ છીએ. તમે કચરો એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સરા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, એ કચરો છે. એમાં એકમાં બાલ છે અને આપણે ભેગું કરીએ છીએ, કચરો ભેગો કરીએ. પણ મુદ્દો આ છે, પ્રાપ્તિ સમજાય નથી. સમજવા માટે કેટલો બધો દાખલો કરવો પડે અને સમજાઈ જાય તો ફટ એક સેકન્ડમાં તમે બધું કામ થઈ જાય. જો અબજો રૂપિયા હોય, અને આપણે કચરો વીણીએ આવ કાદવમાં, પણ જો સમજાઈ જાય કે અબજ રૂપિયા છે તો કેટલી મોટી વાત થઈ જાય. એટલે સાવ કચરામાં કચરો મારે જો એક રાખવા જેવું નથી. આપણે કામ, ક્રોધ, લોભ એક રાખવા જેવું છે, બધું ત્યાગ કરીને ફેંકી દેવા જેવું છે, વારી જોડીને ફેંકી દેવા જેવું છે. અને રાખવાનું તો દાસ ભાવ, મહિમા અને બીજા ગુણો રાખવા જેવા છે. એ રાખીએ તો શ્રીજી મેક તો શ્રીજી મહારાજ પોતે રાજી થશે. પોતે અક્ષરધામમાંથી આવ્યા છે, એ જ આપવા છે. પ્રાપ્તિની વાત સમજાય અને તમે જો માલમ માલ થઈએ, પ્રતીતિ આવતી નથી. આપણે બધા બેઠા છીએ, બધું પ્રતિતિ આવતી જ નથી. એ આવે એક કામ થઈ જાય તો હવે બીજું કાંઈ ના સમજ પડે તો સત્પુરુષના ચીલે ચીલા જતા રહ્યા, એમની પાછળ પાછળ જઈએ. એટલે એમની પાછળ પાછળ એટલે કે એમને જે રૂચે છે, ગમે છે એ વાત કરવી. એટલે આપણે સીધા અક્ષરધામમાં બેસી જઈએ.

જેને પોતાના કામનો જેટલો મહિમા, જેટલું એનું ગૌરવ, એટલી એવું માનવાનું. તો આપણું કામ એવું નથી. આપણે જે કામ કરીએ છીએ એ તો અત્યંત મોટું કાર્ય છે. કેટલું મોટું કાર્ય છે! ગુણાધીતાનંદ સ્વામી એક વાતમાં કહ્યું કે એક જીવને ભગવાનને માર્ગે ચડાવવો એમાં બ્રહ્માંડે ઉગારાનું પુણ્ય છે. અને સામી પાછી બીજી વાત કરી છે કે એક જીવને ભગવાનને માર્ગેથી પાડવો એમાં બ્રહ્માંડ ભાગ્યાનું પાપ છે. હવે એનો થોડોક વિચાર કરો. આ હમણાં ધરતીકંપ થયો. ધરતીકંપ એવી વસ્તુ છે કે એમાં કાંઈ આગળથી જણાવાતું નથી. વાવાઝોડામાં ખબર પડે, વરસાદમાં ખબર પડે, બીજા ઘણામાં પડે. ધરતીકંપમાં હજુ કંઈ વિજ્ઞાન એવું હાથમાં આવ્યું નથી કે ખબર પડે. પણ ધારો કે કદાચ એવું વિજ્ઞાન વિકાસને પામ્યું હોત, ભવિષ્યમાં પામશે પણ ખરું કદાચ, 5 મિનિટ પહેલાં જો ખબર પડી હોત ને તો કોઈ માણસ મરત તો નહીં. નુકસાન તો જે થવાનું તે થવાનું છે, પણ માણસ ન મરત. પણ ધારો કે આ ધરતીકંપ થયો, પણ આખી દુનિયાના બધા માણસોને અસર કરે એવો ધરતીકંપ થવાનો હોય અને ખબર પડી જાય અને બધા બચી જાય, તો એ જેણે સંશોધન કર્યું હોય એ કેટલું મોટું કાર્ય કહેવાય. રેલ આવવાની હોય અથવા આવી હોય અને બધાને બચાવી લે, કેટલું મોટું કાર્ય કહેવાય. વચમાં કચ્છના દરિયામાં ત્યાં આગળ જામનગર ને બાજુ એક મોટું વાવાઝોડું આવેલું, અને વલસાડ બાજુના બધા માછીમારો ત્યાં આગળ કરતા હતા, ઘણા બધા એમાં ડૂબી ગયા. એમાં આપણા એક સત્સંગી માછીમારે 12 જણને બચાવેલા. એ કોસંબા આપણું જે તિથલ મંદિર છે ને ત્યાં જ રહે છે, એટલે આપણી સભામાં એનું સ્વાગત આપણે કર્યું હતું. એને કેટલો આનંદ થતો હશે કહો. તમે આ રાઈડ જુઓ અને જાત જાતનું બધું ખાઓ, એમાંય આનંદ આવે. પણ એ માણસે આ બધાને બચાવ્યા. કોઈ એને પૈસો આપ્યો નથી, કોઈ હાર પહેરાયો નથી, કાંઈ કર્યું નથી. પણ એને કેટલો આનંદ થાય, કારણ કે એણે સારું કાર્ય કર્યું, 12 જણને બચાવ્યા. તો આ ગુણાધીતાનંદ સ્વામી કહે છે કે બ્રહ્માંડના જીવ, એક તો બ્રહ્માંડ શબ્દ વાપર્યો છે, પૃથ્વી નહીં, પહેલી એ વાત. બીજી આમાં જીવ કયા છે, માણસ નથી કયા. જીવમાં પશુ આવ્યા ને પક્ષી બધા આવ્યા, તો બધાને બચાવી લે. અને જેટલું પુણ્ય થાય એટલું પુણ્ય આ એક જીવને ભગવાનને માર્ગે ચડાવવાથી થાય છે. એ કાર્ય આપણે આ કરીએ છીએ. આ કથાવાર્તા થાય છે, આ રવિવારની સભા થાય છે, હવે અહીંયા આગળ વિભાગીય એટલે પરાસભા પણ આપણે આ બધી શરૂઆત કરી છે. જે કંઈ નાના મોટા બાલ મંડળ ચાલે છે, કિશોર મંડળ ચાલે છે, યુવક મંડળ અહીં શરૂ કર્યું છે, હવે જે કંઈ મંડળોની આપણે બધી પ્રવૃત્તિ કરીએ છીએ એ આ કોઈ નાની વસ્તુ નથી. આપણે કરીએ જ છીએ ખરા, લગતી જવ કરીએ જ છીએ, પણ આ મોટામાં મોટું કાર્ય આ કરીએ છીએ. આવી જ વાત શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહેલી છે. ગીતામાં એ વાત છે. ગીતા ગ્રંથ કેવો છે તો એ વેદોનો સાર મહાભારતમાં છે. મહાભારત એ વેદોનો સાર કહેવાય છે, એને 5મો વેદ કહે છે. પણ મહાભારતનો સાર શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને એક વાત કરી છે. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે મેં તને જે આ જ્ઞાન આપ્યું, આત્મા અને પરમાત્માનું જ્ઞાન, એ જ્ઞાન બીજાને આપવું એ પરાભક્તિ છે. ભક્તિ કરવી એ જ સારામાં સારું કાર્ય છે, પણ એ ભક્તિની અંદર પણ પરાભક્તિ શું છે તો આ જ્ઞાન બીજાને આપવું. એ આ વાત શ્રી કૃષ્ણ ભગવાને ત્યાં આગળ કરેલી છે. તો આ કથા વાર્તા જે આપણે કરીએ છીએ, કેટલાક કરે છે તમારામાંના, હમણાં ધીરુભાઈ 5 મહિના સમય કાઢીને જઈ આવ્યા, તમારામાંના પણ ઘણા બધા કાર્યકર્તાઓ જાય છે, તો એ કાર્ય આપણે કરીએ છીએ. પણ બધા કંઈ કથા વાર્તા કરવા જતા નથી, સાંભળે છે. પણ એ સાંભળીએ છીએ ને એ પણ અતિ મોટું કાર્ય. અત્યારે બેઠા છીએ આપણે, કાંઈ કરતા નથી. લો તમે બેઠા છો, એમને હું એકલો બોલું છું, બાકી તો બધા સાંભળો છો તમે. પણ તમે કેટલું કાર્ય કરો છો એ ગુણાયતાન સ્વામીએ કહ્યું છે.
કે આ નવરા બેસીને વાતો સાંભળીએ છીએ તે નવરા છે એવું ન માનવું. કરોડ કામ કરીએ છીએ, આમાં શું કરોડ કામ થાય છે? પણ આની અંદર કરોડ કામ કયા થાય છે? તો એની અંદર સ્વભાવ બદલાય છે, એની અંદર વિકારો ટરે છે, વ્યસન ટરે છે. ઘણીવાર કામ, કેટલાક કામ કહેવાય કે આપણને આમ દેખાય, અહીં પથરો પડ્યો એને ખસે ખબર પડે, પણ કિડનીમાં પથરી હોય અને ડૉક્ટર કાઢે કંઈ ખબર પડે? બધા પથરા ખસેડતા બધાને દેખાય, લાખો માણસો જુએ, ડૉક્ટર તો ઓપરેશન થિયેટરમાં કરતા હોય, એ બે જણા અંદર જાણતા હોય શું ચાલે છે, કોઈને ખબર ના હોય. પછી જેને કહ્યું કહ્યું હોય કે ફરી કે આ પથરી કાઢી લે, શું કાઢ્યું? તો કેટલાક કામ એવા છે, એમ આપણે આ કથા વાર્તા સાંભળીએ છીએ ઘણીવાર એવું લાગે કે કાંઈ કામ થતું નથી, પણ કેટલું કામ થાય છે. પહેલાં તો સ્થૂળ દેખાય એવી વાત કરું છું. એક મોહનભાઈ પટેલ છે, ઇંગ્લેન્ડમાં બ્રેડફોર્ડમાં રહે છે, એને એ 1963 ઇંગ્લેન્ડ ગયેલા, એને ઇંગ્લેન્ડની હવા લાગી, એક હવા આ, સમજ્યા ને, એટલે કહેવું ના પડે, બીજી હવા આ, અને એમાં આગળ વધ્યા. પ્રગતિ કરવાની, માણસ તો પ્રગતિશીલ પ્રાણી છે, એટલે બધામાં વેપારમાં આગળ વધો, નોકરીમાં આગળ વધો, બધામાં આગળ વધો, એટલે એમાં આગળ વધ્યા. તો પીવાનું કેટલું થયું ખબર છે? 93 સાલની અંદર 5 લિટર બિયર પીતા રોજ, સિગારેટ 70-80, PhD બંનેમાં, ડબલ PhD, એમાં એના સસરા રહે છે નવસારી પાસે સરાઈ ગામમાં, એને સત્સંગ થયો અને એમણે આ એના જમાઈ મોહનભાઈ લખ્યું કે પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં લંડન આવે છે, અને એ જ્યાં રહે છે બ્રેડફોર્ડ, એની નજીકમાં માન્ચેસ્ટર છે, અને માન્ચેસ્ટરનું એક પરવાસ્ટન છે, ત્યાં આપણું મંદિર છે, એની પુનઃ પ્રતિષ્ઠા હતી, એટલે ત્યાં પટની મૂર્તિ હતી, પટની મૂર્તિ બદલીને પછી આ આરસની મૂર્તિ પધરાવવાની હતી. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગ્રા ગયેલા, અને આ સસરાએ જમાઈને લખ્યું, એટલે એને સસરાનો આદરની દૃષ્ટિએ એને કંઈ બહુ સંતોનો મહિમા હતો નહીં, આવી કંઈ કથા વાર્તા કે કંઈ મોક્ષ બોક્ષ એમાં એને કંઈ બહુ રસ હતો નહીં, પણ હવે એક વ્યવહારની રીતે સસરાનું રાખવું જોઈએ એ રીતે આ સમાગમમાં આવ્યા, અને પહેલી વાર જ આવેલા. એણે આ થોડીક વાત સાંભળી, એને અંતર્દૃષ્ટિ થઈ, એને એમ થયું કે હું આ જીવન જીવ્યો આટલા વર્ષ સુધી, આ 30 વર્ષ સુધી, અને આ બધું આ સિગારેટ પીવું નાખવું બધું ખોટું છે, કોઈ જરૂરિયાત નથી એની, કેટલાય બધાને એમને એમ ચાલે છે, એની પાછી વૃત્તિ વરી ગઈ, અને કોણ જાણે કામ એને એવી પ્રેરણા મળી કે મારે છોડી દેવું છે, અને એને પોતાનો વિશ્વાસ આવ્યો કે મારાથી છૂટી જશે. અને આપણને આશ્ચર્ય થાય, એ માણસની 30 વર્ષ જૂની સિગારેટ અને 30 વર્ષ જૂનો દારૂ એક ઝાટકે નીકળી ગયો. આપણને એમ થાય કે ભાઈ ધીરે ધીરે થાય, પણ આ તો ઝડપી બી થાય છે, અત્યારે આખો જમાનો બધો એવો છે, પહેલાં બધા અમુક કામ અમુક રીતે થતા, અહીં અમે જોયું ત્યાં આગળ ટેમ્પામાં આપણું મંદિર છે ત્યાં આગળ, તે બધા ઝાડ લાઈન રોપી દીધા, લ્યા આખા આખા ઝાડ લે કાલે અહીં ઝાડ જઈને આખા ઝાડ રોપાઈ ગયા, રોપાઈ ગયા, લ્યા આ ટેકનોલોજી ઝડપી થઈ જાય છે. તો આ સમાગમની અંદર એવું કાર્ય થાય છે. હવે આ તો ધારો કે મોહનભાઈ આવીને અહીં બેઠા હોય, આપણે કહેશું શું થયું, મકાન બંધાય તો દેખાય, પણ એક માણસના જીવનની અંદર પરિવર્તન થયું. આજે તિલક ચાલલા સહિત પૂજા કરે છે, ઘણું બધું વ્યવસ્થિત થઈ ગયું. તો જો આવા કેટલાક બધા કાર્યો આ થાય છે, પણ તોય ધારો કે બીડી પીધી તો એ તો બીજાને દેખાય કે હવે બીડી પીવે છે, દારૂ પીવે છે, પણ હવે કેટલાક સ્વભાવ છે બધા અંદર, એ બધા નીકળી જાય છે. એ કેટલી મોટી આ વાત છે. સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર એક હોથિયો પટગર હતા કાઠી દરબાર, હવે એને ભયંકર ક્રોધ, આપણે ત્યાં દેશમાં પેટ્રોલની ટાંકી હોય ને એની પર લખે છે હાઈલી ઇન્ફ્લેમેબલ, પણ પાછું આ એરોપ્લેનમાં ને અમુક જે પેલી મર્સિડીઝ ને રોલ્સ રોયસ બધી ગાડીઓમાં પણ વ્હાઈટ પેટ્રોલ કંઈક કહે છે, વધારે રિફાઈન, એટલે એને તો પછી જરા બીજું કંઈક લખવું પડે, હે, હાઈલી ઇન્ફ્લેમેબલ, પણ આ તો વળી હાઈલી ગુણ્યા હાઈલી 3 ટાઈમ હાઈલી, એવા ઇન્ફ્લેમેબલ હતા, ભયંકર ક્રોધી. એક વખત
રાત્રે લઘુ કરવા માટે ઉઠ્યા, ગામડામાં લાઈટ હોય નહીં, ત્યાં પેલા ચંદ્રનું તો સૂર્યનો અરે તારાનું થોડું અજવાળું પડતું હોય એને આધારે આમ નીકળ્યા, આમ એમાં કોકનું ગાડું વચમાં પડેલું તો દેખાયું નહીં અને ગાડા ભટકાયું અને ટાંકી ફાટી. અને આ તો પેટ્રોલ, વ્હાઈટ પેટ્રોલની ટાંકી, એટલે એને ગુસ્સો ચડ્યો. અને જે ગુસ્સો ચડ્યો તે ગાડાને બટકું ભર્યું. ગુસ્સો ઠાલવવો તો ખરો, એટલે ક્યાં ઠાલવવાનો, પણ માણસને ગુસ્સો આવે એટલે ખબર ના પડે કે ક્યાં ઠાલવું છું, એટલે ગાડાને બટકું ભર્યું. એના બે દાંત પડી ગયા, એમાં પેલો લોખંડનો એવો કંઈક ભાગ આવ્યો ને તેમ જોરથી દબાવ્યું એટલે એના દાંત પડી ગયા. આટલો ભયંકર ક્રોધી હતો. અને એ સમાગમમાં આવ્યા અને સમાગમમાં એને ધીરે ધીરે સમજાયું કે આ ગુસ્સો કરીએ છીએ ખોટું છે, એમાં આપણને જ નુકસાન છે, બીજા નહીં છે, એ બધું ગમે તે સમજાયું. એને ગુસ્સો નીકળી ગયો અને અંદર શુદ્ધિકરણ થયું એટલે એને પ્રેરણા થઈ કે મારે સાધુ થવું છું. તો મહારાજને કહે કે મને દીક્ષા આપો. હવાને દીક્ષા અપાય? આ તો જોખમ કહેવાય, કારણ કે આમ ગ્રહસ્થમાં ગુસ્સો કરે તો ચાલી જાય, પણ સાધુમાં ગુસ્સો કરે તો મહા તકલીફ થાય. પણ મહારાજે એને દીક્ષા આપી, એનું નામ પાડ્યું નિર્માનાનંદ. ક્રોધાનંદમાંથી સીધું આમ ઉપર ઉઠાયા અને નિર્માનાનંદ પાડ્યું લ્યો. અને પછી ગામડે ફરવા માટે મોકલ્યા. અને તે વખતે આ બધો થતો સત્સંગ અને ઘણી અણસમજણ પણ પ્રવર્તેલી, એટલે કેટલીક ઠેકાણે અપમાન થતાં, માર મારતા, ઘણું બધું થતું. ત્યાં એક ગામમાં ગયા, તે ગામમાં લોકો હુરીઓ બોલાયો, કોઈ આમ ગમે તેમ બોલ્યા, કોઈ ધૂર નાખીને, કાંકરા નાખ્યા, કોઈ ગોદા મારે ના કરે. અને તમારા જેવા બધા હરિભક્તો કેટલાક સાથે હતા, પણ આ નિર્માનંદ સ્વામી એક શબ્દ બોલ્યા નહીં કે ભાઈ સાધુનો ધર્મ જુદો છે, હવે આપણે સાધુ થયા. પણ હરિભક્તોને ઉશ્કેર્યા પણ નહીં, તો આમ કહી દે તમે તમારા કરતા એમ કરો ને, અમારે તો આમ સહેજ આમ કહી દે જરાક, તો પછી પહેલાં બધા તૈયાર જ હતા ત્યાં. તો બધા એક શબ્દ બોલ્યા નહીં અને બધા સહન કરીને પછી ઉતાર્યા. પછી હરિભક્તોએ આ નિર્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે એક શબ્દ બોલ્યા નહીં, કે સહેજ અમને તો કહેવું હતું, તમારે પછી બધું અમે પાછળથી ફોડી લો. ત્યારે એ બોલ્યા કે ખોથિયો પડગર મરી ગયો, આ નિર્માનાનંદ થયો, મારાથી તો ગુસ્સો થાય જ નહીં, પણ તમે ગુસ્સો કરો ને એવું મારાથી ના કરાય. આ શામાંથી થયું? જો આ સત્સંગમાં આવ્યા અને આ સ્વભાવ ટર્યા. હવે આ સ્વભાવ ટરીને દેખાય નહીં, પણ એ બહુ મોટું કામ થાય છે. પહેલાંના સમયની અંદર માણસના પ્રશ્નો કેવા હતા? લોકો જંગલોમાં રહેતા, ઝાડ નીચે રહેતા, નદીને કિનારે રહેતા, એને મકાન બાંધવાની ખબર જ નહોતી, એટલે હુઈ રહે બધા આમ ઝાડ નીચે બસ. એમાં વાઘ આવે ને ફાડી ખાય, સિંહ આવે ને ફાડી ખાય, લેખું કે આ તો કંઈ તકલીફ કરે છે, કંઈક કરવું જોઈએ. એટલે પછી ઘર બનાવ્યા, એટલે વાઘ બાઘ અંદર આમ સીધા પ્રવેશ ના કરે. પછી એ પ્રશ્નો લગભગ નીકળી ગયા. અત્યારે દુનિયાની 6 અબજની વસ્તી છે અને વાઘ આવીને ફાડી ગયો કોઈને, કે સિંહ આવીને મારી ગયો, કેટલા પ્રશ્નો સાંભળવાના મળે. ભાગ્યે કંઈક રેડિયો ખડ્યો, કંઈક બન્યો હોય તો, એટલે એ પ્રશ્ન ઉકલી ગયો. પછી પ્રશ્ન આગળ વધ્યો કે વાઘ સિંહ તો બરાબર છે, પણ સાપ, સાપ નાના છે અને આમ ગમે તેટલું બારણું તો સહેજ ખુલ્લું અમે પહેકી જાય, ખબર ના પડે ગમે ત્યાંથી, તો સાપ કરડે તો મરી જાય, નાનો છે પણ ઓછો ભયંકર નથી. સાપ કરડે ને તમને એમ કંઈક કરડ્યું એવું લાગે, તરત તો કંઈ એમ બહુ લોહી નીકળીને કાંઈ નહીં, પણ ઝેર ચડે પછી તો ધામમાં ઉપડી જાય ને, કેટલા ઉપડી જાય છે. અત્યારે આટલું વિજ્ઞાન આગળ વધ્યું છે, બધા દવાઓ ઇન્જેક્શનો શોધાયા છે, તો એ સાપ કરડીને મરવાના પ્રસંગો બને છે, પણ પ્રમાણ ઘટ્યું. પહેનાથી આગર, એનાથી આગર શું? મચ્છર, મોસ્કીટો. અહીં દેશમાં ઓછા જોવાના મળે છે, આ દેશમાં, પણ આપણે ત્યાં હોય છે, અહીંયા અમુક ઠેકાણે હોય છે, અહીં છે આપણે એમ કે છે જ નહીં, અહીં છે કે છે આ તો. હવે મચ્છર, હવે જો મને તો ખબર જ નહોતી, તમે કહ્યું એટલે ખબર પડી, બરાબર. હવે મચ્છર નાનું દેખાય સાઈઝમાં અને કરડે તો આપણને એમ લાગે કંઈક કરડ્યું છે, ઘણી વાર ખબર એ ના પડે, ખંજવાર આવે એટલું જ. પણ જો મેલેરિયાનું આવી ગયું અને એ મેલેરિયા થાય તો મરે કે ના મરે, કેટલા મરે છે. આજે આટલા બધા આપણે આગળ વધ્યા જ છીએ પણ મચ્છરનો સામનો નથી કરી શકતા, કેટલા બધાને મારી નાખે. લો
એક માણસ મરે અહીંયા આગળ તો તરત જ પોલીસ આગી પાછી થાય ને, પોલીસ આવે ને, આ આવે ને, વકીલ આવે ને, ફલાણું થાય ને, પણ આ મચ્છરનું કંઈ કરો ને, કેટલા મારે છે મચ્છર, એનું કંઈ કરવું જોઈએ કે નહીં? એ શૂટિંગ જ કરે છે ને, એનો પ્રકાર જ જુદો છે. બાકી દર વર્ષે મચ્છરથી કેટલા મરતા હશે, મેલેરિયાથી, એ તો બધું આ ડૉક્ટર બધા કંઈક સંશોધન કંઈક કરે હોય અને એમાં અત્યારે બધા રેકોર્ડ બહાર પડતા હોય, જોયે તો ખબર પડે. પણ ચલો મચ્છરનું એ સમજ્યા કે મચ્છર તો જુદું દેખાય છે, અને તમે નેટ રાખો, ફલાણું રાખો, પેલું ઓડોમાસ રાખો, બધું કરીને કરો. પણ બેક્ટેરિયા, આ ટીબીનું બેક્ટેરિયા છે, જોયું તમે જોયું ડૉક્ટર ટીબીનું બેક્ટેરિયા?

ઉપર થાય છે એમાં. પછી વાત કરી, પછી મેં એમને પૂછ્યું, મેં કહું તમારી પાસે કંઈ વાયરસ જોવાનો માઇક્રોસ્કોપ બધાના ફોટાને બધું બતાવે એના બધા આમ એ, તો મેં કહું તમારે કંઈ વાયરસ અહીં કંઈ માઇક્રોસ્કોપ છે કે નહીં? અમારી પાસે નથી, પણ ત્યાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં છે, એક માઇક્રોસ્કોપ 75 લાખ રૂપિયાનો છે, વાયરસ દેખાય છે. અને બે બે માઇક્રોસ્કોપ કંઈ ત્યાં આગળ છે, એટલે અમારે કંઈક બધા પ્રયોગો કરીએ પછી ત્યાં જ એન્જોય આવીએ છીએ. એક બીજો 1 કરોડ રૂપિયાનો છે એટલે, પણ એમાં દેખાય છે, બાકી તો કોઈ જોયું નથી. જાણે છે બધા આ એઇડ્સ ફેલાયો છે, તો HIV વાયરસ છે ને, કોઈ HIV વાયરસ જોયું? તો બધાની ઊંઘ ઉડાડી દીધી છે ને, બીજા ઘણા ઊંઘ ઉડાડે છે, એમ HIV વાયરસે કેટલી ઊંઘ ઉડાડી છે? કરોડો રૂપિયાનો રોજ ખર્ચો થાય છે કે નહીં? કેટલું બધું ચાલે છે, અને રૂપિયાનો ખર્ચો તો આપણને દેખાય છે કે આ બધું ધાંધલ ચાલે છે, પણ લોકોને કેટલો ભય છે અંદર, તમારા ડૉક્ટરોને કેટલો ભય, ભલે તમે કરો પણ તમારા ભયમાં તમે લોકો જાણો છો એટલે કે જરા કોકનું એઇડ્સવાળો આવી ગયો એને ઇન્જેક્શન માર્યું, જો નીડલ તમને વાગી ગઈ તો મહાઉપાધિ કરી નાખે છે કે નહીં જોખમ? એ તમને ચિંતા થાય, કેટલું તમારે જાગ્રત રહેવું પડે અહીંયા આગળ, એને નીડલ ને આને તેનું ડિસ્પોઝલ ને કેટલું બધું વિજ્ઞાન બધું એની પાછળ આખો વિકાસ કરવો પડ્યો, પણ એ નાનું છે ને, આપણને લાગે કે નાનું છે પણ છે ભયંકર, પણ એના કરતાં નાના શું છે આ કામ ક્રોધાદિક છે કે નહીં ભયંકર? હવે જુઓ, રામાયણ બધાએ સાંભળ્યું છે, ઘણાએ સાંભળ્યું છે, પૂરુંના સાંભળ્યું હોય તો થોડીક વાત તો બધા જાણે જ છે. રામાયણની પેલી સિરિયલ બહાર પડી હતી અને ટેલિવિઝનમાં આવતું હતું, કરોડો માણસે જોઈ, પણ એ રામાયણ થયું એનું કારણ શું, એ કોઈ વિચાર કર્યો? એના બે જ કારણ છે આખું રામાયણ, જો બે વસ્તુમાંથી નીકળી જાય તો રામાયણ છે જ નહીં. શું કારણ છે? એક રાવણનો કામ, એ વાયરસ, વાયરસનું વાયરસ છે કે નહીં? જો એના હૃદયમાં એક કામ વાસના ના ઉત્પન્ન થઈ હોત તો આ પ્રશ્ન ઊભો થવાનો હતો? પણ આ થયું ધાંધલ. અને બીજું, આ કઈ કઈની ઈર્ષા, કઈ કઈના હૃદયમાં જો ઈર્ષા પ્રગટ ના થઈ હોત તો રામચંદ્રજીને જંગલમાં જવાનો પ્રશ્ન હતો જ નહીં, તો કદાચ પેલા રાવણને કામ ઉત્પન્ન થયો તો એની તાકાત નથી સીતાને ઉપાડે, એ શક્ય જ નહોતું, તો એ ફેઇલ જાત. પણ જો બે જ વસ્તુ છે ને, એમાંથી આખું રામાયણ થયું, તો રોજ રામાયણ થાય છે. હવે એને કેવી રીતે કાઢવા, એ આ કથા વાર્તાથી થાય છે. એ કેવી રીતે થાય છે એના સ્વામિનારાયણ ભગવાનના વચન છે, આપણે આપણી વાત નથી કરતા, પણ સ્વામિનારાયણ ભગવાને જ કહ્યું છે, એના વચન હું વાંચું છું, એનું વતનામ્રત છે લોયા પ્રકરણનું, અરે કાર્યાણી પ્રકરણનું 12મું, એના થોડાક શબ્દો વાંચું છું કે આપણે જે આ કરી રહ્યા છીએ, તમારામાંના ઘણાની પ્રવૃત્તિ કરે છે, કેટલી મહાન પ્રવૃત્તિ છે આ કથા વાર્તા કરીએ છીએ, ભલે જેવી આવડે એવી કરતા હશે, કોઈક ખાલી વાંચી જતા હશે, કોઈક ખાલી ભેગા મળીને ધૂન કરતા હશે, ગમે તે કરતા હશે, પણ જે લાઈન આપણે પકડી છે એ કોઈ નાની વસ્તુ નથી, એ આ મહારાજ અહીંયા આગળ આ સમજાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગમે તેવો કામી, કામી તો ખરો જ પણ ગમે તેવો, કેન્સર તો ખરો જ, એ તો ભયંકર જ કહેવાય, પણ કેન્સરમાં એ પાછો આમ એના એ બધા સ્ટેજ હોય છે, ઘણાને કેન્સર હોય ને પણ આમ મટી જાય છે, અમુક અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ થાય છે. મને હમણાં એક ભાઈ મળ્યા હતા, એને કંઈક પ્રોસ્ટેટમાં કેન્સર હતો, પણ અર્લી ડાયગ્નોઝ થઈ ગયું, તે કાઢી નાખ્યું છે અને અત્યારે એને તકલીફ નથી, કંઈક ભવિષ્યમાં થાય તો કહેવાય નહીં, પણ થઈ ગયું છે. તો એવું નહીં, આ તો ભયંકર કેન્સર હોય, ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટજી હોય, કેન્સર તો ખરો, એની જોડે પાછો ડાયાબિટીસ, સિવિયર ડાયાબિટીસ પાછો, ગમે તેવો એટલે પાછું એની સાથે બીજું કંઈ બ્લડ પ્રેશર, પાછું એની સાથે બ્રેઇન ટ્યુમર, આ બધું હોય પછી એ કેવો કહેવાય? તો એ કહે છે કે આવો ગમે તેવો હોય પણ, અને જો આવી રીતની વાતમાં, આ ભગવાનની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટરી જાય છે. તો આ કથા વાર્તા સાંભળીએ છીએ તો આ બધા વિકાર ટરે છે, તો આ બધું આપણામાં છે કે નહીં? જો ઓછા વધતા પ્રમાણમાં, કોકને 1% હોય, કોઈ 2% હોય, કોઈ 5%, પણ કંઈક છે કે નહીં? તો બધાને આ જરૂરિયાત છે, દુનિયાની કઈ વ્યક્તિને આની જરૂરિયાત નથી, લાવો

ધારો કે કેન્સર બધાને નથી, એઇડ્સ બધાને નથી, ડાયાબિટીસ બધાને નથી, પણ આ કોને નથી? બધાને છે, પ્રમાણ ઓછું વધતું હશે. કોકનો ગુસ્સો છે ને બહાર આવતો હશે, આમ કોઈ ગાર પાડે, કોઈ લાત મારે, જાત જાતનું બધું કરે છે, કોઈ લાકડી મારે. પેલાને ગુસ્સો આવ્યો નેપાલમાં અને એણે શૂટિંગ કર્યું, સાત જણને ઉડાડ્યા. એવું નથી કરતા બધા, પણ ગાર ભાડે છે કે નહીં, હાથ ઉપાડે છે કે નહીં, જાત જાતનું બધું કરે છે, તો એવા ગુસ્સા બધા આવે જ છે. તો આવું થોડું પ્રમાણ, હવે કંઈ કોકે ગાર ફાડી તો કંઈ છાપામાં ના આવે, એનું કંઈ એમ એને વિડીયો પાડે ને એનું બધું કંઈ લેખ આવે એવું ના આવે, પણ પ્રોબ્લેમ તો થાય છે કે નહીં. તો આ બધું છે જ ઓછા વધતા પ્રમાણમાં, તો એનો કોઈ ઉપાય ખરો કે નહીં? તો એનો ઉપાય શું છે? તો કે આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિ એ કરીને સાંભળવું. તો જો અગત્યનું છે આપણે આ કરીએ જ છે તે, એટલે આ બધા સ્વભાવ. જો અહીંયા આગળ જે બધા બેઠા છે તો એને તમામ દારૂ નીકળી ગયો છે, ઘણા નાઈ નીકળ્યો હોય પાછા, હા આમ રૂટીનમાં ના હોય પણ આમ પાર્ટીમાં થોડીક વાર હોય, પણ એ ના ચાલે ભાઈઓ. આજે તમારે કોક વખત પાર્ટીમાં લેતા હશો ને તમારા છોકરા રોજ લેતા થઈ જશે, એ બધું યાદ રાખજો. આ બધું આગળ વધે છે. મુંબઈથી સ્ટીમર નીકળે અને ધારો કે મુંબાસા જવાની હોય અને પેલો પાયલોટ એનો કોમ્પાસ ગોઠવે અને એક્ઝેક્ટ જે લાઈન ઉપર જવાનો કોમ્પાસ ગોઠવ્યો હોય એમ, પણ પછી સહેજ આમ આગુ પાછું થાય તો મુંબાસા આવે નજીક, તો મુંબાસા ના હોય દાર એ સલામ હોય, બીજું બંદર આવીને ઊભું રહે. અને જો સહેજ આમ ફરી ગયો તો ફરીને પાછું આવે, આગું ખબર જ ના આપણે દિશામાં ક્યાં જાય છે. તો થોડુંક તો તમે સહેજ કે તમે કહો જરા પાર્ટીમાં સહેજ લઉં છું, પણ એ તમારો છોકરો જુએ છે, એ યાદ રાખજો. બધી એને ખબર પડે છે, સાવ નાના છોકરાને ખબર નહીં પડે. તમારા તો એના અમેરિકાના સાવ નાના હોશિયાર હોય, બધા હોશિયાર થઈ જાય છે, બધું એનું મગજ બહુ જ કામ કરે છે. શરૂઆતમાં નાના છે એટલે બોલે નહીં, તો પછી બોલશે. તમે કહેશો ને કે તમે શું કરો છો, તમને જવાબ આપશે, તમારાથી નહીં બોલાય. તો આગળ વધવાનું છે. એટલે કહેવાની વાત શું છે કે આ તો બધું આપણને દેખાય છે, તો આનો કંઈ ઉપાય ખરો કે નહીં? તો આ કાઢવાનું છે આ બધું. હવે એ બધા નથી, આપણે જાણીએ જ છીએ કે બધા કંઈ નથી આવી રીતે દારૂ પીતા, પાર્ટીમાં નથી પીતા, એવા પણ બધા કડક થયા છે. પણ ના થયા હોય તો થવાશે. અહીં તમે આવ્યા છો, ઘણા આપણા ભાઈઓ છે કેટલા વ્યવસ્થિત રહે છે આ કથા વાર્તાને કારણે. ગમે તેટલી પાર્ટીમાં જાય અને ગમે તે જાય પણ નથી લેતા, લ્યો એને પાર્ટી ગોઠવવી પડે. કદાચ એવા સંજોગો હોય તો ગોઠવવી પડે, આ બધું હોય તો, એનો ધંધો એવો હોય તો, પણ પોતે નથી લેતા. તે ક્યાંથી બહાર આવ્યું? કથા વાર્તામાંથી આવ્યું. ભલે એ કથા વાર્તા કરતા નથી પણ સાંભળે છે, એ કથા વાર્તામાં આવે છે એટલે જુએ છે કે ના આ કરે છે, તે કરે છે તો હું કરી શકું. તમારું અમેરિકામાં તમે બધા જઈને રહો છો ને, એનું જોઈને દેશમાં ઘણા બાર મળે છે. અમે અહીંથી ત્યાં વાત કરીએ એટલે ત્યાં કહેલા અમેરિકામાં કરે છે ને તમે શું એ ત્યાં આગા પાછા થાવ કે બરાબર છે. તો પછી એ લોકો ત્યાં આગળ, એને તો સંજોગો જેવા. આપણે ત્યાં ગુજરાતમાં દારૂબંધી છે, અહીં તમારે દારૂબંધી છે? અહીં તો છે જ નહીં, તોય અહીંયા આગળ બધા દ્રઢતા રાખે છે. પણ જો એ સમાગમમાં આવે છે તો એને આવું સાંભળવાનું મળે છે, તો એમ એને આ પ્રેરણા મળે છે, એટલે આ બધું નીકળી જાય છે. તો આ તો આની વાત કરી, પણ આ કામ ક્રોધાદિક એ તો દરેકને ઓછા વધતા પ્રમાણમાં છે. તો આ કથા વાર્તા સાંભળવામાંથી આ બધું એને નીકળી જાય છે, એટલે આ નાનું કામ નથી. અને એક આવું નીકળી જાય કેટલી શાંતિ થાય. સરસમાં સરસ બંગલો હોય, ટોપ બંગલો હોય, અને બધી રીતે આમ જેટલી બધી સગવડ અત્યારે મળે છે ને એ બધી સગવડ અંદર હોય, પણ ઘરમાં કોકને ગુસ્સો આવ્યો અને કંઈક સહેજ બોલી ગયા, કંઈ આગ લાગી નથી, કંઈ ખાવાનું ઓછું થઈ ગયું નથી, કંઈ રેફ્રિજરેટર બગડ્યું નથી, પણ ઊંઘ આવે. દરેકનો અનુભવ થતો હશે, જરાક કોક બોલી ગયું સહેજ, કેટલું એને ટેન્શન રહે, પેલાને ટેન્શન રહે, બધું છે. લોકોને લાગે કહો બરાબર છે, પણ પેલો ગુસ્સામાં બોલી જાય છે. પણ ધારો કે કોક બોલી ગયો, પણ એ સમાગમ કરતો હોય એને સમા કંઈ નહીં હશે, ચલો ભૂલી જાઓ, ભૂલી જાઓ, ભૂલી જવાનું છું, તો પછી એને શાંતિ થઈ જાય. પણ એ ભૂલી જવાનો વિચાર ક્યાંથી આવે? કથા વાર્તામાં સાંભળ્યું તો આવે કે ભૂલી ગયા છે, મોટા પુરુષો ભૂલી ગયા છે, ગુણાતીતાનો સ્વાઈને માર માર્યો છે, ઘણા બધાને ખબર છે. કાંઈ વાંક હતો ગુણાતીતાનંદ સ્વામીનો? કોઈ વાંક હતો? અને મને સત્સંગ કરાવતા હતા, લોકોને નિર્વ્યસની કરતા હતા, કોઈ વાંક નહોતો. વાંક કેટલો? કે ભાઈ જે ગામમાં ગયા હતા એ ગામ ધણી જે હતો એની કદાચ જે ધાર્મિક માન્યતા હશે એ પ્રમાણે કદાચ નહીં કરતા હોય. આમ તો આ તો દરેક ધર્મની વાત છે કે દારૂ છોડાવવો, ભગવાનનું ભજન કરવું, માતા પિતાનો આદર કરવો,
પોતપોતાનું કામ વ્યવસ્થિત કરવું એ તો દરેકનું છે. પણ એમ કે ભાઈ કોકને કંઠી પહેરાવે તો સ્વામિનારાયણ નહીં પહેરાવે, હવે એની કંઈક જુદી માન્યતા હશે. તો કે મારા ગામમાં ના જોઈએ, હવે એનું મગજ એવું ચાલતું છે. તો કંઈ નહીં, નીકળી જાઓ બહાર. એ ચાલો નીકળી જઈશું, તમારું ગામ છે ને તો નીકળી જાય. નીકળી જાય એમ નહીં, પોટલા ફેંકી દીધા બહાર. ચલો એ વાંધો નહીં, પોટલા ફેંકી દીધા હતા, પોટલા કશું તૂટવાનું છે નહીં અને કશું બગડવાનું નથી, એટલે એ પોટલા બહાર નીકળી ગયા. પણ રસોઈ તૈયાર હતી, તમારા જેવા હરિભક્તે રસોઈ તૈયાર કરી હતી અને આમ જમવાની વાર જ હતી. ઠાર તો થઈ ગયો હતો ઠાકોરજી કે રસોઈ ફેંકી દો, એટલે પણ જમીન જવા દે ને, એમાં તારું ક્યાં છે, તારા ઘરનું થોડું આપવાનું છે બહાર છે કે જમવાનું નહીં. એ વાંધો નહીં ચલો. પણ માર્યા, લોહી નીકળે એવી રીતે માર્યા, પણ એ બોલ્યા નથી. અને પછી એટલું તો બરાબર છે, પણ પછી ગુણાયતાન સ્વામીએ કહ્યું કે એણે આપણને માર્યા, ભલે એનું કાયમ એમણે કર્યું, આપણું કામ આપણે કરો. તો આપણું કામ શું, કે સુખી થાય એવું કરો. તો ગામમાં કંઈ જતા હશે ને આવી રીતે પસાર, તમે બહાર જતા હતા તો ગામમાં પેલા કૂવા પર બહેનો પાણી ભરે ને, એ લોકો બધાને ખબર પડી ગઈ. તેમાંથી કોઈક બોલ્યું કે આ દરબાર કેટલો ખરાબ માણસ છે, કે ક્રૂર છે, કે આ સાધુ કશું લઈ જતા નથી ને કશું બગાડતા નથી, એને કહે માર્યાને ખાવા દીધું નહીં, એને ઘેર દીકરો ક્યાંથી હોય. પેલા દરબારને ઘેર દીકરો નહોતો. તે આવું પેલા બહેનો બોલ્યા તો ગુણાયતાન સ્વામી સાંભળી લીધું. તો સંતોને કહ્યું કે આપણે આ દરબારને શાપ આપો. સંતો કહે કે આ સ્વામી કેવી વાત કરે, કોઈ દાડો શાપની વાત કરે ને, કે ધૂન કરો. અને શાપમાં શું બોલ્યા ખબર છે, કે એને ઘેર દીકરો નથી, ભગવાન એને દીકરો આપે. આ સાધુતા. તો જો આપણે એની મૂર્તિ પધરાઈ છે, એનો શ્લોક બોલીએ છીએ, એની જય બોલીએ છીએ, એની જયંતિ ઉજવીએ છીએ, બરાબર છે, બધું સારું કરીએ છીએ, પણ આપણા જીવનમાં આવો કોઈ પ્રસંગ આવે, આવો તો નથી જ આવવાનો, હજુ સુધી કોઈ આવ્યો નથી. ભાઈ આ બધા સાધુ થયા છે, તમને કેટલા વર્ષ થયા શાંતિપ્રિય સ્વામી? હે, 20 વર્ષ. તમને કોઈ માર્યા? ટપલી કંઈ પડી છે? સારું. કોઈ ગાર ફાડી છે? ગાર કંઈ ફાડી છે? કોઈક તને મશ્કરી કરી છે? મશ્કરી કરે છે, એ બરાબર છે, મશ્કરી કરે છે. એકવાર મહંત સ્વામી છે ને, પહેલાં અમે દાદર રહેતા મુંબઈમાં, તે પેલી ત્યાં માટુંગા ત્યાં ભણવા માટે, એટલે ચાલીને જવાનું ત્યાં. તો વચમાં પોદાર કોલેજ આવે ને બાજુમાં રૂઈયા કોલેજ, એટલે કોલેજમાં છોકરાઓ છૂટ્યા છે. પછી આ મહંત સ્વામી નીકળ્યા તો કેટલા છોકરા બોલ્યા, દિનને સાધુ રાતને ચોર, રીતને સાધુ રાતને ચોર, પોતાની બા જાતની માન્યતા કરે. એક વખત મહંત સ્વામી અમદાવાદમાં હતા અને જૂના મંદિરે દર્શને જતા હતા, અને એક ભાઈ આમ ચાલતા હતા સ્વામી ના, કે સ્વામી કાલ તો તમે સિનેમામાં હતા ને, ઉતારી નો. એટલે અમે સિનેમા છોડાવીએ છીએ, પણ હવે એને ખબર નહીં કોઈક સાધુને જોયા છે અને મહંત સ્વામી જેવો ફેસ હશે એટલે એને મગજમાં એ બેસી ગયું છે. લો સંતો કેટલીક વાર જાય ને એટલે કેટલાક એમ ચોખ્ખું ઘી ચાલ્યું, ચોખ્ખું ઘીયા માલ માલ જાય છે. લો એટલે આવું કંઈક બનતું છે, થોડું નહીં બનતું એવું નહીં, પણ કોઈને માર્યા અત્યાર સુધીના મારા રેકોર્ડમાં આપણા સંતોમાં માર પડ્યા. બે પ્રસંગને સાંભળ્યા, એક નાણભૂષણ સ્વામીને મલાડમાં કંઈક અન્નકોટનો પ્રસાદ કે કંઈક વેચવા માટે ગયા હતા અને ત્યાં માર્યા હતા. એમાં કંઈક કહેવાય મુસલમાન એરિયામાં ગયા અને ત્યાં કંઈક આવી વાત પ્રવડે ને કે સાધુ આવે છે અને છોકરાને ઉપાડી જાય છે ને એવું બધું, અને એમાં આપણે કોઈક આમ ખસેડા ખસેડી કરતા હતા ને, એમાં કંઈક પેલા કોઈક છોકરાને ખસેડ્યો છે એટલે એમ કે ઉપાડી જવાના, એટલે એમાં કંઈક બધી ગેરસમજ થઈ અને એમાં નારાયણભૂષણ સ્વામીને પ્રસાદ મળેલો. એક પ્રસંગ છે. અને બીજો પ્રસંગ, આ તિથલ મંદિર આપણું બનતું હતું એની અંદર પેલા આપણા વિવેક સ્વરૂપ સ્વામી, એને કંઈક એને એને જો કે ટાર્ગેટ નહોતું પણ બીજા હરિભક્તોને મારતા હતા, એમાં આ વિવેક સ્વરૂપ સ્વામી વચમાંથી આમ જરા છોડાવા ગયા છે, એમને થોડી પડી હતી. બસ આ બે અત્યાર સુધીમાં આપણે સાંભળ્યું છે. હે, અક્ષરપુરુષ સ્વામી ન્યુયોર્કમાં કાર્યો પાછળ પડ્યો હતો ને, હા એ થોડું થાય એને કંઈક પ્રસાદ ભલો હતો, એને એનો રેકોર્ડ કરવો, એક જુદો એનો નોંધ કરવી. પણ આવું વેરી રેર જોયું. પણ કહેવાનું શું છે કે એની અંદર આ સહન કર્યું છે, તો આપણે એવું સહન કરવાનું નથી. પણ આવું કંઈક તો આ બધું સાંભળ્યું હોય ને, જો જીવનમાં આગળ વધવું હોય ને, યાદ રાખજો બધા, તમે અમેરિકન સિટીઝન થઈ ગયા અને બંગલા બની ગયા અને બધી ગાડીઓ આવી ગઈ એટલે સુખી થઈ જશો એવું નથી, એની જરૂરિયાત નથી. એવું ને આપણે કહીએ છીએ વી એક્સેપ્ટ, બધી સમય પ્રમાણે બધું જ રાખવું પડે. અમેરિકામાં રહો છો તો અમેરિકન રીતે રહેવું પડે, એમાં કંઈ ઇન્ડિયન રીતે ના રહેવાય, એ બધું બરાબર છે. પણ કેટલીક પાયાની બાબતો દરેકે સમજવાની છે. અમે અને તમે, અમે સાધુ થયા તો એ પારને પામી ગયા એવું નથી, દરેકે સ્વભાવ મૂકવા પડશે, નહીં તો આ ડખાડખી રહેવાની જ.
જ્યાં જશો ત્યાં આગળ, ગમે ત્યાં સાધુ થયા તો એ પ્રશ્ન આવવાના. તમે ગ્રહસ્થ મજાને બધી રીતે આગળ વધશો, પણ આ બધું અંદરનું છે તો એ પહેલું તો એ સમજાશે ક્યારે? આપણે તો એક જ દિશા ખુલી છે બસ, પૈસા જ ભેગા કરો. પૈસાથી બધા પ્રોબ્લેમ સોલ્વ નથી થતા. તમે જુઓ આ ધરતીકંપ આવ્યો છે, બધા પ્રોબ્લેમ સોલ્વ થાય છે? તમે કેટલુંક સાંભળ્યું, કેટલાક કોક આવ્યા છે તો જોયું, અમે તો જોયું ત્યાં આગળ. તમારા કરોડો રૂપિયા કાંઈ કામમાં ના આવે. એક જ ધરતીકંપ થયો નહીં. ચેલો એક મકાન આપણા મંદિરની બાજુમાં પડ્યું છે 9 માળનું, એક એક ફેટ 50 લાખ રૂપિયાનું. લો હવે કોણ રહેવા જાય અંદર? તો પૈસા ક્યાં કામ આવ્યા? એનો અર્થ એવો નથી કે પૈસાની જરૂરિયાત નથી, પણ પૈસા સર્વસ્વ નથી. સર્વસ્વ કંઈક બીજું છે, તો એ સમજણ ક્યાંથી આવશે? એ સમજણ કોણ આપશે? અને એ વસ્તુ દેખાતી નથી, હવા બતાવાતી નથી. તો હવાથી આગળની આ બાબત છે, આવી કેટલીક સમજણ કરવાની. માણસ છે ને સમજણથી સુખી રહે છે. સખી સમજણમાં ઘણું સુખ છે. આપણે એવું બને એક સખી પૈસામાં ઘણું સુખ છે, પણ મહાપુરુષે એવું નથી કહ્યું. સમજણમાં ઘણું સુખ છે. યોગીજી મહારાજની સમજણ હતી. આટલા આમાંથી ઘણા બધા યોગીજી મહારાજના યોગમાં આવ્યા છે. કોઈ દાડો યોગીજી મહારાજના તમે દુઃખમાં જોયા? શું હતું એમની પાસે? બધા બધાએ જોયા નથી, પણ જાણ્યા છે ને. બધા જીવનચરિત્રથી થોડી વાતો તો જાણી છે. શું હતું જોગી મહારાજ? જાડા લુગડા હતા, 2 જ જોડી હતા, 3જી જોડી હતી નહીં. 9 પૈસો હતો નહીં જોગી મહારાજ પાસે. બધું સામાન્ય હતું. ખાવાનું તો સામાન્ય, પીવાનું તો સામાન્ય, નાવાનું તો સામાન્ય, પણ હંમેશા સુખી જ રહેતા હતા. કારણ કે સમજણ એવી હતી. યોગીજી મહારાજ એક વખત જુનાગઢ પાસે મારિયા હાટીના ગયેલા, સ્ટેશનથી ઉતર્યા અને ઘોડાગાડી ભાડે કરી. તે વખતે ગાડીઓ બાડીઓ કંઈ હતું નહીં. હવે ઘોડાગાડી રામાનંદ સ્વામીના વખતની, અને ઘોડો કંઈક ફરી એથી જૂનો હશે, અને એક ચાલે ધીરે ધીરે આમ. એમાં એક ઘોડાગાડીનું પૈડું નીકળી ગયું. મોટા સ્વામી સાથે હતા એટલે પૈડું આડું પડ્યું આમ. એટલે જોગી મહારાજ આમ પડ્યા, ઓટલા આમ પડ્યા, મોટા સ્વામી આમ પડ્યા, અને મોટા સ્વામી જરા ખીજયા. પેલા ઘોડાને ભાન પડે છે કે નહીં, મારી મરી ગયા કહે છે કે બાકી આ થયું તેમ થયું. જોગી મહારાજ આમ ખડખડાટ હશે. એ પછી અમને જોયું જોગી મહારાજને, ઘાસો સો શું? એટલે જોગી મહારાજ કે પરસો થયો, ધૂર પરચો થયો, છાનો પરચો થયો? કે જોગી મહારાજ કે જીવતા રહ્યા ને. આખી વાત ટણકી નાખી લો, જોઈ લો બધું. એને કે ભાઈ હવે જે થવાનું થઈ ગયું, પોટલું પડ્યું, હવે મરી ગયા તો નથી ને, જરા છોલાયું છે, સરખું થઈ જશે. લે જીવતા રહ્યા છે. સમજણ જ કેવી. એક વાર જામનગરમાં હતા અને સભા પૂરી થઈ, પેલા પ્રવીણભાઈ દાસાણી જામનગરના, તે એને પ્રસાદ આપ્યો કોઈએ, પેલો ફ્રૂટ ને એવું બધું હતું. એ થારી લઈને ઊભા થયા એમ, પ્રસાદ વેચવા. હથારી આમ એક હાથથી આમ પકડેલી અને આમ પસાર થતા હતા. એમાં બાજુના કોઈ હરિભક્ત બેઠેલા, એને ખબર નહીં, તેમ ઊભા થયા કે ઉપર થારી છે એટલે ખ્યાલ ના રહ્યો. એટલે માથું આમ ભટક્યું એટલે બધો પ્રસાદ પડ્યો નીચે. એટલે પ્રસાદ બગડ્યો, કોકના ઉપર પડ્યો. એટલે પ્રવીણભાઈ નામ થયા કે મારાથી પ્રસાદ પડી ગયો. પહેલાં નામ થયું કે મારાથી માથું ભટક્યું અને મારો પ્રસાદ બગડ્યો. જેની પર પડે કે મારા લુગડા બગાડ્યા. જોગી મહારાજ તરત દાંત ફેરવી નાખી. જોગી મહારાજ કે પ્રસાદનો વરસાદ થયો. આખી વાત ટન થઈ ગઈ. બધું સુખ છે, દુઃખમાં પર દુઃખ હતું, સુખમાં ફરી ગયું. જેને પડી ગયું એમ તો કંઈ વાંધો નહીં, વરસાદ થયો છે, વાંધો નહીં. પેલા જેને જેના પર પડ્યું એને કે ભાઈ લુગડા બગડ્યા, વાંધો નહીં, પણ વરસાદનો વરસાદ થયો. આખી વાત જ તરી ગઈ. સાથી જો આ કેમ બન્યું કે સમજણ. તો આ પણ કેરવવાની જરૂરિયાત છે. આપણને ગરમી લાગે છે બરાબર, તો આપણે વ્યવસ્થા ઊભી કરી કે પંખા રાખો. પંખામાં બરાબર જામતું નથી, કારણ કે એની હવા ફર્યા કરે ગરમ, એટલે એમ કે એર કન્ડિશન રાખો. એર કન્ડિશન અવાજ કર્યા કરે, તું થયા જ કરે. અહીં એર કન્ડિશન અવાજ જ ના થાય, ખૂણામ પડ્યું હોય ત્યાં. એટલે અહીં પણ કે એર કન્ડિશન છે, પણ હવે એને સ્વિચ ચાલુ કરવા ક્યાં જવું? કે રિમોટ કંટ્રોલ, આ બધું ત્યાં બધું આવતું જાય છે ને, અહીંયા આવ્યું છે ને ત્યાંય આવ્યું છે બધું. તો એ આપણે વ્યવસ્થા ઊભી કરીને બરાબર છે. પછી ઠંડી લાગી તો એની વ્યવસ્થા ઊભી કરી. હું આ સંતોને ઘણી વાર પૂછું છું, એટલે કેમ ના રહો છો આ બધા ઠંડી, એમાં કેમ ના રહો છો? તો કે મારા અંદર હીટર છે, ખબર જ પડતી નથી. તમે કહું પછી બહાર નીકળો તાર કે થોડી વાર લાગે આમ. એટલે આમ પછી પાસે ગાડી બેસી, ગાડીમાં તૈયાર હોય તો એની વ્યવસ્થા આપણે ઊભી કરી દીધી બરાબર છે. પણ જીવનમાં ગરમી લાગે છે તો એની વ્યવસ્થા કરી, ઠંડી લાગે છે તો એની વ્યવસ્થા કરી, ભૂખ લાગે છે તો એની વ્યવસ્થા કરી, તરસ લાગે છે તો એની વ્યવસ્થા કરી. એ તો આ દેશમાં એટલું બધું છે કે જેને કોઈ પાર જ નહીં. રસ્તામાં થોડોક માણસ રેસ્ટ એરિયા આવશે એટલે ત્યાં બધું પાછું મળશે, બધી વ્યવસ્થા, બધી સગવડો બધી છે. પણ એ સિવાયનું નથી બીજું. આ બધા પ્રશ્નો જે અંદર અંદર સ્વભાવના થાય છે, તો એ બધી જરૂરિયાતો છે કે નહીં, તો એ વિચારવું જોઈએ. અને પ્રશ્નો એના વધારે જુઓ તમે.
આ નેપાલમાં શૂટિંગ થયું, સર ગિનિસ રેકોર્ડ બુકમાં આવ્યો પ્રસંગ બની ગયો. ઘણા છોકરાઓ મા બાપને મારે છે, એના રેકોર્ડ અમારી પાસે આવે છે, ખૂન કરી નાખે છે, એ પણ રેકોર્ડ અમારી પાસે આવે છે, એ પણ જાણીએ છે. પણ આ તો ભયંકર થઈ ગયું. રોયલ ફેમિલી, એનો છોકરો બાપને શૂટ કરે, માને શૂટ કરે, ભાઈને શૂટ કરે, બેનને શૂટ કરે, વોટ ઇઝ ઇટ? આ વિચારવાની જરૂર નથી, એક જ સાઈડ વિચારવાની. બસ કે વિજ્ઞાન વધ્યું છે, કોમ્પ્યુટર આવ્યું, ઇન્ટરનેટ આવ્યું, ફલાણું આવ્યું, આ આવ્યું, તે આવ્યું. પણ આ આવ્યું શું? બધા એંગલથી તમારે જોવું પડશે ને, તો એ ક્યારે જોવા છે? એ સત્સંગ. એટલે તુલસીદાસે એક વાત લખી છે, બિનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર વિવેક નહીં આવે. અને વિવેકની જરૂરિયાત બધા માણસોને છે. પહેલું ખ્યાલ રાખવાનું, ગરીબ માણસને પણ છે અને પૈસાદારને પણ છે, ભણેલાને પણ છે, અભણને પણ છે, મજૂરને પણ છે, મિનિસ્ટરને પણ છે. અને 24 કલાક જરૂરિયાત છે. જો ખોરાકની જરૂરિયાત 24 કલાક નથી. ઘણા બધામાં અહીંયા તમારા હરિભક્તો બેઠા છે, સંતો તો છે જ બધા, કેટલા નિર્જરા ઉપવાસ કરે છે. અમારા 4 સંતો એવા છે જેમણે 12 દિવસ સુધી સતત નિર્જરા ઉપવાસ કર્યા છે, કન્ટિન્યુઅસ, એક ટીપું પાણી નહીં. પણ હજુ સુધી મેં કોઈ એવું સાંભળ્યું નથી કે 12 દિવસ સુધી હવા ના લીધી હોય. નીર હવા ઉપવાસ થાય છે, એ તો બધાની જરૂરિયાત છે, એમાં ચાલતું જ નથી. તો આ વિવેકની એવી જરૂરિયાત છે, એ વિવેક વગર ચાલતું નથી. પણ એ વિવેક આવે ક્યાંથી? એ સત્સંગમાંથી. જો આ કથા વાર્તા, હવે કથા વાર્તા આપણે બધા કરીએ જ છીએ, તમારા મને ઘણા બધા સાંભળે છે, પણ હવે એમાં પછી થોડું આગળ વધવાનું આવ્યું. ઘણીવાર આપણને કથા વાર્તામાં રસ નથી પડતો, એનું કારણ શું છે? એક તો આપણે જરા વ્યવસ્થિત થતા નથી, નિયમિત નથી થતા. કોઈ પણ વસ્તુ નિયમિત ના કરો ને તો ડેવલપમેન્ટ ના થઈ. બે મુદ્દાઓ રહે છે કોઈ પણ સાધનામાં, તમારી ભૌતિક સાધનામાં આવે છે અને આધ્યાત્મિક સાધનામાં આવે છે. એક છે સાતત્ય, કન્ટિન્યુઇટી. તમે એકવાર આવો ને બે વાર આવો એમ ના થાય, કન્ટિન્યુઅસ. ભલે અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે કંઈ રોજ સત્સંગ શક્ય નથી, આ બધા અહીંયા આગળ બધું અહીંયા આગળ મંદિરો ભેગા થવાનું, અહીંના સંજોગો નથી. દેશમાં એ સંજોગો છે પણ અહીં નથી, તો વાંધો નહીં. પણ અઠવાડિયે એકવાર તો હોય ને, તમે અઠવાડિયે એકવાર કન્ટિન્યુઅસ આવો ગમે તેમ કરીને. કાં યોગીજી મહારાજનું વચન છે, યોગીજી મહારાજ કંઈ ગપ્પા નથી માર્યા. 25,000 નફો હોય, નફો મળતો હોય, એ જતો કરીને સભા કરવી તો એ કરવી જ જોઈએ. પછી હવે આપણે કરીએ જ છીએ પણ એટલા જાગ્રત નથી. કોઈક સભામાં આવીએ, કોઈક વાર ના આવી, કોઈ અત્યંત અનિવાર્ય કામ હોય તો બરાબર છે, ના હોય પણ આપણે સમજીએ છીએ. દરેકમાં અપવાદ હોઈ શકે, પણ નાની નાની બાબતમાં જરાક કામ હતું, જરાક કામ હતું તો આગળ ના વધાય, તો એ જાણવું પડે. એટલે એક તો એની અંદર કે બરાબર આપણે તો આગ્રહ રાખવાનો જ, અને જે આગ્રહ રાખતા હોય એને એથી આગળ શું આગ્રહ રાખવાનો? આપણી સભા 6 વાગે શરૂ થાય કે જે તમારો સમય હોય એ સમય આવી જ જવાનો, તો જ આ ડેવલપમેન્ટ થશે. હવે જે આગળ વધારવાનું છે અને હવે અમેરિકા જેવા દેશમાં વધારવાનું છે તો એ રીતે નહીં વધે એમને. એમ અહીં બધા એ રીતે પર્ટિક્યુલર હોય છે, એ લોકોએ જે નક્કી કર્યું. પણ જે બધા આગ્રહ રાખે છે તો તમે બધા એ રીતે ઘડેલા છો, અને આ બધા યુવાનો છે એ તો બધા અહીં જ જન્મ્યા છે. હજુ આપણે તો દેશથી બધું થોડું ચાલ્યું આવે છે, પણ આ બધું રાખવું પડે. તો એની અંદર સભામાં આવી જ જવાનું. આપણે ત્યાં ઘણા બધા એવા ટેવાયા છે. આણંદની અંદર એક જશવંતભાઈ મકવાણા છે, એને આ સત્સંગ થયો અને એને પહેલી જ વાર એક વાત સાંભળી આ યોગીજી મહારાજની, એના હૃદયમાં લાગી. વાત હૃદયમાં લાગવી જોઈએ તો કામ થાય. એને લાગી ગયું કે બસ યોગીજી મહારાજે કહ્યું છે બરાબર છે. સતત આજે મને લાગે 15 વર્ષ થશે, એક પણ સભા ચૂક્યા નથી, નોટ અ સિંગલ. એટલે આપણે સત્સંગનો રેકોર્ડ કાઢે ને તો એ રેકોર્ડ નીકળે એવો છે. પણ એટલું નહીં, એક પણ સભાની અંદર મોડા પડ્યા નથી. એ હાજર જ હોય, તમે 6 ટાઈમ નક્કી કર્યો, એ 6 વાગે પહોંચી ગયા, પહેલાં હાજર જ હોય, બેઠા જ હોય ત્યાં આગળ, તો એનો વિકાસ જુદો થાય. એટલે એમાં પણ આપણે પછી આગળ વધવાનું છે. એટલે એક આ બરાબર ધ્યાન રાખવાનું. બીજી વાત, કથા વાર્તામાં જે આપણે સાંભળીએ છીએ, ઘણીવાર આપણને પછી શું થાય? યોગીજી મહારાજ વાત કરતા કે શબ્દ પોતા ઉપર લેવા, કે આ વાત કરી કે આ ડૉક્ટર ચાવડા ઉપર વાત કરી, આ હરેશ ઉપર વાત કરી, આ આરજી પટેલ ને કે આરજી પટેલ ઉપર વાત કરી, આ વિનુભાઈ પર વાત કરી, એવું લેશો ને કોઈ જાણો મજા નહીં આવે. આપણા ઉપર કરી છે, અચ્છા આપણને લાગુ ના પડતી હોય. ધારો કે દારૂની વાત કરી, તમને લાગુ ના પડતા, ભૂલી જાઓ,
પણ કે જાણે વારથી પેલો દારૂ નથી પીતો ને એ બરાબર નથી કરતો, એ ભૂલી જવાનું તમારે, તમારો એ સબ્જેક્ટ નથી, તમે ભૂલી જાઓ, એનો વિચાર ના કરશો. તમને સોંપ્યું હોય તો તમે કરજો, નહીં તો તમારી એનર્જી વેસ્ટ જશે. એનો વિચાર કરવાનો નથી, આપણે આપણો વિચાર કરવાનો. એનો વિચાર સોંપ્યો હોય તો કરવાનો છે આપણે, ન કરો એવું પણ નથી. પણ એમને એમ કહેતા પછી તમે બીજાનો બીજા આ વાત બીજા ઉપર નાખો એટલે તમારી વાત તમને પકડાય જ નહીં. પણ આપણે લાગુ પડે એવી કોઈક વાત હોય છે આપણને, તો એ આપણે વિચારવી જોઈએ ને. ભલે ધારો કે પોણો કલાક આ બધું બ્રહ્મદર્શન સ્વામી બધા વાતો કરે છે, ધારો કલાક વાત થઈ, હું કહું છું કે 59 મિનિટ સુધી જે વાતો થઈ હોય એ તમને લાગુ પડે એવી ના પણ હોય, પણ એકાદ મિનિટવાળી વાત તમને લાગુ પડે એ કામ લાગશે, તો એ પકડવી જોઈએ. તો આ વિકાસ થાય, નહીં તો ના થાય. નહીં તો સામાન્ય પછી કથા વાર્તા રહે તો બરાબર છે, કથા વાર્તા આપણે સાંભળીએ છીએ, પણ આપણે આગળ વધવાનું છે. તો આમાં કંઈ કોક વાત આપણે ઉપયોગી છે કે નહીં, તો એ છે તો કેવી રીતે કરવી એ પકડો એને, કે આગળ વધવાનું છે. આ રીતે દરેકે આ કથા વાર્તાની અંદર આ વિચારવાનું છે. બીજી વાત કે આ બધી વાતો થાય છે, પણ એકદમ મોસ્ટ ફંડામેન્ટલ કઈ બાબતો ઉપર ધ્યાન રાખવાનું છે, તો ગુણાચાર્ય સ્વામીએ કહ્યું, કરનારે પણ ધ્યાન રાખવાનું છે અને સાંભળનારે પણ ધ્યાન રાખવાનું છે, બધારે એની પ્રેક્ટિસ કરવાની છે. તો શું કહ્યું ગુણાચાર્ય સ્વામીએ, પહેલા પ્રકરણની પહેલી વાત શું કહી, ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી, આ મોસ્ટ ફંડામેન્ટલ બાબત છે. કોઈને પણ જો મહિમા સમજાશે તો કાંઈ કહેવું નહીં પડે, અને અંદર મહિમા સમજાવવો જોઈએ. કેટલું કામ થાય છે જુઓ, આ તમારા અમેરિકાની વાત કરું. અમેરિકાની અંદર એક છોકરો, આ સ્વામીને બાયપાસ સર્જરી કરે ને તે વખતની વાત છે, હવે થોડો ઘણો કંઈ સત્સંગમાં આવ્યો હશે, તો પછી એવા પ્રોબ્લેમ આવ્યા એટલે એણે નક્કી કર્યું કે આપણે સુઈસાઈડ કરવું, નક્કી જ ડિસિશન. પણ એમાં યોગાનુયોગ તે વખતે પ્રમુખ સ્વામી મહારાજની સાથે પેલા પરમ તત્વ સ્વામી હતા લેસ્ટરવાળા, એ એને કંઈક ઓળખે એટલે એમણે એનો ફાઇનલ નિર્ણય અમને જણાવ્યો. આમ તો આવું કોઈ જણાવે નહીં, પણ એની સાથે એવી આત્મીયતા છે, આ સત્સંગમાં આવે છે તો એની એની આત્મીયતાને કારણે એને જણાવ્યું, કોઈને જણાવેલું નહીં, પણ એને જણાવ્યું કે મેં આ નિર્ણય કર્યો. એને તો શોક લાગ્યો. પછી એણે કહ્યું, તું આ વિચારણ કરે છે બરાબર છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ અહીં આગળ છે, તું અહીં આવી જા. એટલે પછી એને બોલાવ્યો. એટલું જો આ સમાગમમાં આવતો હતો, પેલા સાથે હેત હતું, સ્વામીમાં હેત હતું, તો મારે આ માનવું જોઈએ, એ એણે માન્યું, ત્યાં આગળ આવ્યો. સ્વામીને તો તકલીફ હતી, બાયપાસ સર્જરીમાંથી ઉઠેલા હતા, છતાંય સ્વામીએ સમય કાઢ્યો એને માટે, બધું એનું સાંભળ્યું. બે શબ્દ એને કહ્યા કે ભાઈ આ નથી કરવાનું, આપણે ભગવાન બધું સોલ્યુશન લાવશે. પાછો વળી ગયો. કેટલું મોટું કામ થયું આ સમાગમ જુઓ, કોઈ કરી શકે એવું છે, લાવો તમારું ગમે તમારા આખા આખા અમેરિકાના સાયકિયાટ્રિસ્ટ ભેગા કરો, બધા બધા બધા ઓફિસો ખોલીને બેઠા છે, પણ એની પાસે આ કેસ આવે તો કરી શકે એમ છે, લાવો. એક બીજો કેસ ઇન્ડિયામાં, એ કેસ એવો બન્યો, એ છોકરો પરદેશ ભણવા ગયો, હવે ત્યાં આગળ એણે એક રશિયન છોકરી જોડે લગ્ન કરવાનું નક્કી કર્યું, ફાઇનલ કે લગ્ન કરવાનું જ, અને લઈને આવ્યો ઇન્ડિયા એને ઘેર. એના બધા કહે કે કોણ છે, કે એની જોડે લગ્ન કરવાનું છે, ઉતારીનો લે. એટલે ના થાય કે ના થાય, થાય શું ના થાય, કેટલાય થાય છે, અહીં બધું જોયું હોય ને બધું, એટલે બધું કે બધું થાય છે, નથી શું થતું. હવે એને પેલા બધાને શું જવાબ આપવો પછી. પણ એક વાત એના મગજમાંથી, જો આ સમાગમ આ કથા વાર્તા અહીં આવીએ જ છે, બધું કંઈ લાભ બધા બધી કથા વાર્તા યાદ નાય પણ રહે, પણ આવે છે તેને એને સ્વામીમાં હેત કરું. એક વાત એના મગજમાં હતી અને એણે પેલી છોકરીને કહી રાખેલું કે જો મેં તો નિર્ણય કર્યો જ છે, મારા બાપ કહેશે તો હું ના પાડીશ, મા કહેશે તો ના પાડીશ, કાકાને નહીં માનું, કોઈનું નહીં માનું, પણ મારા ગુરુ છે પ્રમુખ સ્વામી મહારાજ, અને એ મને જો ના કહેશે તો નહીં કરું, એ તારે ખ્યાલ રાખવાનો. હવે કેસ પ્રમુખ સાહેબ મહારાજ પણ આવ્યો, સુપ્રીમ કોર્ટ, બીજી તો કોર્ટમાં જરૂરત નહીં, આ તો સીધો ત્યાં આવી ગયો, પહેલાંનું પહેલાં કોર્ટમાં કંઈ જરૂરત નહીં, હા ભ્રતર બીજા કરે ને. પણ બધા પછી સ્વામી પાસે કેસ લાયા, સાહેબ બધું સાંભળી લીધું, એનું બધું શાંતિથી સાંભળ્યું, સાહેબ કહ્યું કે આપણે નથી કરવાનું, મૂકી દીધું, આ કોઈ તાકાત છે લાવો. તો જો ઘણી વસ્તુઓ એવી છે કે જે બતાવાતી નથી, તો ભાઈ શું લાભ થાય છે સમાગમમાંથી, આ તમે સાંભળ્યું અહીં શિબિરમાં ઘણા બધા આવ્યા છે, ઘણા શિબિર અહીં પૂરી થશે ને, આ દરવાજાને બહાર નીકળશે ને કશું યાદ નહીં હોય, પણ વાંધો નથી, તમે આવ્યા છો તો સ્વામીમાં હેત થશે. એ હેત થયું છે ને, એ કોક વખતે તમને કંઈક બ્રેક મારશે. એ બ્રેક કેવી રીતે વાગે છે, શું વાગે છે, એ બધું સમજાતું નથી, આ તો બહુ અભ્યાસ કરે ને
તો આ બધો આપણને ખ્યાલ આવે છે. એટલે આ મહત્ત્વની વસ્તુ છે, આ ઓર્ડિનરી નથી. એટલે પહેલાં તો જે કરે છે બધા એ આપણે વ્યવસ્થિત કરવું, મહિમા સમજીને કરવું. જે કરાવે છે આ આપણે ધીરુભાઈ કરાવે છે, બીજા પણ ઘણા બધા વિચરણમાં જાય છે અને કરાવે છે, તો એ કરાવજો. આના જેવું કોઈ મોટું કાર્ય નથી. હાઈએસ્ટ વર્ક આની અંદર કોઈ પણ હોય તો એ ભગવાનમાં હેત કરાવવું એ છે. ભગવાનમાં હેત કરાવીને બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થવાનું છે, બાકી કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન થવાનું નથી. ગૂંચવાડો વધવાનો છે. તમે ગમે તે એક એક એક બાજુ સોલ્યુશન લાવશો અને બીજા 10 પ્રોબ્લેમ ઊભા થશે. આ બધું કોમ્પ્લિકેશનવાળું છે, પણ ભગવાનની વાત એવી છે, એ જો સમજાઈ જાય તો એ આપણી સેવા થઈ જાય. એક એક જણ આવો ઉઘરી જાય તો કેટલું મોટું કામ થાય. ભલે આપણે પૂરે, પણ એને સ્વામીના યોગમાં લાયા તો કામ તો સ્વામી કરશે. પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસનું ઓપરેશન તો સુબ્રહ્મણ્યમાં કર્યું, પણ બધા અંદર ભર્યા ને. કોઈ સજેસ્ટ કર્યું કે ભાઈ હોસ્પિટલ બહુ સારી છે, ત્યાં વળી પેલા ભૂપેન્દ્ર પટેલ અને બીજા ત્રીજા આ છે બધા, પણ બધાનું યોગદાન થયું. મુખ્ય કરતા એ છે, એમ મુખ્ય આ છે, પણ એમાં જોડાવો આખું તંત્ર ઊભું કરવું તો બધાની જરૂરિયાત છે. બધા આ રીતે, જો ધારો કે ગઈકાલે આપણે આ મિટિંગ ગોઠવી, આ બધાને ભાવ થયો, પહેલાં પણ ભાવ થયો, એમાંથી કોઈને સત્સંગ થશે, કોઈને સદભાવ થશે, ધીરે ધીરે બધા આગળ વધશે તો આગળ બધું વધ્યું છે. એટલે આવા બધા કેટલા બધા કાર્યો થાય છે જોવા, અને દેશમાં થાય છે બરાબર છે, અમેરિકામાં થાય છે જોવા, અને આવા જે કોઈ નથી કરી શકતા એ આ કરત. પ્રમુખ સ્વામી મહારાજે કેટલા બધા કેસ તમે જુઓ, આ મોટી મોટી કોર્ટોમાં જે સમાધાન નથી થતું ને એ સ્વામીએ કરેલું છે. હવે કંઈ બહાર આવતું નથી. પહેલાં તો બધી બહાર આવે, કોર્ટ આવે, વકીલ આવે, કારાકોટ પહેરે, કાગળીએ ફાઇલો ને, અહીં તો કશું ફાઇલ જેવું દેખાય જ નહીં. અને સ્વામી બેસે અને પછી એ સમાધાન થાય, પછી પેલા લોકો કહે કે જો આ સ્વામી ના ભર્યા હોત તો મારે ખૂન થાત. આ પેલા અપૈયા છોડાયા, 150 વર્ષના તમે આખો સંવાદ એનો જોયો હશે, પણ એ જે આખો ઇતિહાસ સાંભળે તો ખબર પડે. કોઈની બુદ્ધિ એમાં ના ચાલી, ગવર્મેન્ટ થાકી ગઈ. ભલે બહારથી કંઈ નહોતું થતું, પણ અંદર વેર એટલું બધું પાણી પીવે જ નહીં. એના ગામમાં જઈને સગવડ તો પાણી ના પીવે. એ સ્વામીએ આખું બદલ્યું ત્યાં આગળ. એ માણસ બદલાયું, કેટલો ફેરફાર થયો. તો આવું ઘણું બધું કાર્ય સ્વામી કરે છે. એટલે આ સમાગમની અંદર આ તો એ આપણે જાણવાનું, અને એ બધું બીજાને આ કહેતા રહેવાનું, અને એ રીતે આ ભગવાનનો મહિમા સમજાય કે સ્વામીનો મહિમા આ છે. ઘણો બધો મહિમા છે, નથી એવું નહીં. આપણે કંઈક ભાઈ ભૂકંપમાં કામ કર્યું, હોસ્પિટલ કરી, સ્કૂલ કરી, એ શું છે બાહ્ય કયું બતાવવું, એ કામ કોઈ કરતું નથી. પણ મોટું કાર્ય તો જુદું આ છે. ભગવાનમાં નિષ્ઠા કરાવે છે, એને અંતર્દૃષ્ટિ કરાવે છે, પોતાની ભૂલ જોતો થાય છે. કોઈ માણસ પોતાની ભૂલ શોધવા તૈયાર જ નથી. દરેક બીજાની જ ભૂલ બતાવે, તું ખોટો છે, તું ખોટો છે. અહીંયા આગળ આખી પાછી વૃત્તિ વરત કે ના ભાઈ મારી ભૂલ છે. તો આખી બધું કાર્ય આ સત્સંગમાં થાય છે. એટલે આપણે જે આ કાર્ય કરીએ છીએ એ સારામાં સારું કાર્ય કરીએ છીએ, તો એને વધારે સારું કરવું અને બીજાને પણ વધારે બધા અંદર આવે એનો આ પ્રયત્ન કરવો. એ રીતે બધા જાગ્રત થાવ, બધા જાગ્રત છો એની અંદર વિશેષ જાગ્રત થાવ, નથી કરતા એવું નહીં. મહંત સ્વામીને એ બધા અક્ષરધામના પ્રોજેક્ટ માટે બધા પ્રદર્શનો જોવા માટે નીકળેલા, તો મર્સિડીઝ ગાડીનું પ્રદર્શન છે, તો પછી ત્યાં બધું જોયું અને ગાડીમાં જે ફેરફાર કરેલા, પેલી SRS બેગ તે વખતે આવેલી, તો પછી વાત કરીને તો મહંત સ્વામી ખુશ થઈ ગયા કે તમે લોકો તો અદ્ભુત વિચાર કરો છો. કેટલું માણને એક્સિડન્ટ થાય ને આ સ્પીડ હોય, અને એ સ્પીડ હોય તો આવું વાગે અને બેગ ઓટોમેટિક બહાર નીકળે ને બધું આ થાય, કે અદ્ભુત કરો છો. બહુ વખાણ કર્યા. ત્યારે પેલો બોલ્યો, પેલો જે બતાવનાર આવ્યો હતો, એ કે તમે કહ્યું બરાબર છે, પણ કે અમારી દ્રષ્ટિ આ ગાડીમાં જે કંઈ કામ અમે કર્યું છે ઇટ ઇઝ ઓન્લી 10%. એને કેવું લાગે છે? તો જો આપણે ઘણું બધું કર્યું છે, આ અમેરિકામાં કાંઈ નહોતું, એની અંદર આટલા મંદિરો થયા, આવા સમયા થાય, બધા ઉત્સવ થાય, બધા યુવક સંમેલન થાય, 2500 ને 3500 બધા હરિભક્તો ને યુવકો ને બાળકો બધા 5-5 દિવસ સુધી ભેગા રહે. ઘણું સારું કાર્ય છે, નથી કર્યું એવું નહીં, પણ હજુ ઘણું આપણે કરવાનું છે. પહેલું આપણામાં કરવાનું છે. સવારે વાત કરી હતી આપણે કે આપણે ભગવાનને પામવાનું છે. આપણે ભજન તો કરીએ છીએ, પણ આપણે અક્ષરરૂપ થવાનું છે, આપણે ભ્રમરૂપ થવાનું છે, આપણે નિર્વાસનિક થવાનું છે. એ ઘણું મોટું કાર્ય છે. તો એ બધું એની અંદર આપણે ઉડા ઉતરવાનું છે, અને એ બધાને વિશેષ પ્રેરણા પ્રાપ્ત થાય એવી મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના.

આજે બધું દેખાય છે અને આપણે જોયું અને જોવાના છીએ, એ બધા સંતો હરિભક્તો અને વેલ વિશર્સ એમનો જે પ્રયત્ન છે એને લીધે છે. તમે બધાએ ખૂબ દાખલો કર્યો, સંતો હરિભક્તો અને આ કક્ષાએ આપણે લઈ દીધા. જો અત્યારે પ્રાઇમ મિનિસ્ટર આવ્યા, બીજા મેયર આવ્યા અને બીજા હાઈ કમિશન આવ્યા, કેટલું સરસ બોલ્યા. અને સાહેબે તો વાત કરી કે અરેન્જમેન્ટ ઓફ વર્ડ્સ એના કરતાં અરેન્જમેન્ટ ઓફ હાર્ટ એ વધારે અગત્યનું છે. સાચું, સાંઈ બાપાએ બોલતા પણ જે એમની ભાવના હતી એ તો હજાર ગણી હતી, અને આમાંથી બોલાઈ જાત એ સ્વામી બાપાએ જોયા વગર લાઈ જાર ઓન એવરી મોમેન્ટ એવરી સેકન્ડ એની વેર એની પ્લેસ. બધા 24 કલાક એમના હૃદયમાં આ ભાવના હતી, એટલે આ બધું આપણે ખૂબ ઉપર આવ્યા છે. અને પુરુષ પ્રયત્ન અને એકલી ભાવના બે જોડે, એકલી પુરુષ પ્રયત્ન કામમાં ના આવે, એકલી ભાવના કામમાં ના આવે, બે કોમ્બાઈન થાય, પુરુષ પ્રયત્ન અને હરિકૃપા એ બે ભેગું થાય. એટલે અને આપણે બે કર્યું છે, પુરુષ પ્રયત્ન સખત કર્યો છે અને ભગવાનની કૃપા તો છે જ. ભગવાનની કૃપા એના ઉપર જ થાય જે પુરુષ પ્રયત્ન કરે, નહીં તો બધું ખાલી વાતોના વડા થાય, કાંઈ ના થાય. એટલે મૂળ તો તમે હરિભક્તો સંતો ખૂબ દાખલો કર્યો છે અને કરવાના છો, અને આજે આપણે આ બધા રિજનમાં મંદિર કરવાના એ બધા થઈ જશે. મંદિર ભવ્ય થશે અને બધાને શાંતિ ને સુખ આપશે અને ભક્તિભાવ ખૂબ વધશે. બસ ભગવાનને પ્રાર્થના કે આપણે પુરુષ પ્રયત્નથી હારવું નહીં, મંડ્યા જ રહેવું, અને ભગવાનની કૃપા તો છે જ. સદાનંદ સ્વામી.

0: આપણા બે પ્રકારના માણસો હોય છે. વન થરડ જેન્ટલમેન, દે વિશ એવરીથિંગ ગુડ, અને બીજા ઇવલ પીપલ, દે ડિસ્ટ્રોય, દે ઓનલી અન્ડરસ્ટેન્ડ ઇન ડિસ્ટ્રક્શન. અને જે આપણે ખરેખરા હોય અને મોટા ભાગે દુનિયામાં સારા હોય છે, પણ અમુક જ એવા હોય અને એને લીધે બધું આ જેવા 2500 માણસ આપણે નિર્દોષ માણસ, એકદમ નિર્દોષ માણસ, વગર લેવા દેવા વગર મોતને ઘાટે પહોંચ્યા. પણ આપણે પ્રાર્થના કરીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજને, સ્વામિનારાયણ ભગવાનને, કે એમનું બધું રૂડું થાય, ભલું થાય, જે જ્હોન એફ કેનેડી એમને કહ્યું, વી આર નોટ હિયર ટુ કર્સ ધ ડાર્કનેસ બટ ટુ લાઇટ અ કેન્ડલ that will take us through the darkness to a safe and safety place. હવે આ એમને કેનેડીને ભાવના શું હતી કે જે થઈ ગયું થઈ ગયું, અને યાદ કરવા માટે કે આપણે ફરી ભૂલ ના થાય એટલે જ યાદ કરો, બાકી એ ગયું એ ગયું, અને નવેસરથી આપણે આગળ વધવાનું, પ્રોગ્રેસ કરવાનું, જે વાત આવી એના પર પ્રોગ્રેસ કરવાનું, અને વીતી વાતને ઉખેડવી નહીં અને કોઈને દોષ દેવાની, એ અનુભવ અર્થ હતો. અને પ્રમુખ સાંઈ મહારાજે તો આખી એન્ટાયર લાઈફ આપણે કે એન્જોય ઓફ અધર્સ લાઈઝ અર ઓન એ વાત કરી. એન્ટાયર લાઈફ, એવરી મોમેન્ટ, એવરી સેકન્ડ હી લિવડ, હી નોટ ઓનલી કોટેડ બટ હી લિવડ હિઝ લાઈફ, એન્ટાયર લાઈફ. અને 24 કલાક આપણે એમની ભાવના નહીં, પ્રત્યેક જીવન જ એવું, જીવન જ એક, અને બીજું કાંઈ વસ્તુ જ નહીં. અને જો બધાને માફ કરી શક્યા, ઓલા આતંકવાદીને પણ માફ કરી શક્યા, કે ભલે એનું એ જે એને કર્યું પણ એનું સારું થાય, આવું કોઈ કરે નહીં. અને આવી ગયું પછી એમને કહ્યું કે પીસ કેન નોટ બી એન્ફોર્સ્ડ, ઇટ રિક્વાયર્સ અન્ડરસ્ટેન્ડિંગ, ફોર પીસ રિક્વાયર્સ અન્ડરસ્ટેન્ડિંગ. તો જો તમે ફોર્સ કરીને ગડબડ સડબડ કરીને પરાણે આ પીસ લાવવાની વાત છે જ નહીં. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાને સમજીએ તો આ પીસ આવે. અને ગાંધી મહાત્માએ તો કહ્યું, એન આઈ ફોર આઈ કીપ મેક્સ ધ હોલ વર્લ્ડ બ્લાઇન્ડ, એટલે આઈ ફોર એન આઈ મેક્સ ધ હોલ વર્લ્ડ બ્લાઇન્ડ. એમણે કહ્યું કે જો આપણે આ ઝઘડતા જ રહીશું તો ક્યારે અંત નહીં આવે અને વધારે બગડશે. પણ એમાં તો એટલે શાંતિ માટે બીજી બધી વસ્તુ છે, માણસાય જોઈએ, ભલમનસાય જોઈએ, અને આપણે મોટા પુરુષ, આ દુનિયામાં કેટલાય મોટા પુરુષ થયા છે, એને પગલે ચાલીએ તો આ પીસ આવે. અને પીસ તો દરેક જેન્ટલમેન, એવરી જેન્ટલમેન વિશેસ ફોર પીસ. એટલે આપણે એ માર્ગે ચાલવું. અને આજે મહારાજે એવી બધી વાત કરી. બીજી વાત છે કે આપણે હુ ઇઝ રાઇટ એને બદલે વોટ ઇઝ રાઇટ, હુ ઇઝ રાઇટને બદલે વોટ ઇઝ રાઇટ એને જાય તો કોઈ પ્રશ્ન ના થાય. પણ હુ ઇઝ રાઇટ માટે જે કરે તો તોફાન બધું થાય, ક્લેશ કંકાશ થાય. હુ ઇઝ રાઇટ ઇઝ એ બેડ વર્ડ. એટલે આપણે આ બાજુ જવું. અને બીજી વાત કરી કે ઇટ્સ નાઇસ ટુ બી ઇમ્પોર્ટન્ટ, બટ ઇટ્સ મોર ઇમ્પોર્ટન્ટ ટુ બી નાઇસ. જો આને આપણે જો આના પર સ્ટ્રેસ જો સારા થવું એ ઠીક વાત છે, એ મહત્ત્વના થવું સારી વાત છે, પણ સારા થવું વધુ વાત. અને વી રિક્વાયર સચ પીપલ ઇન ધ વર્લ્ડ દેટ સારા થાય. એટલે મીન્સ જે બધાનું સારું ઈચ્છે, બધાનું ભલું ઈચ્છે. આ બધા મહાન પુરુષોને આ ભાવના છે અને ઘણા બધા જીવ્યા છે. જો મંડેલા એને એ જેલમાંથી બહાર આવતા હતા તો કોઈ અમે અબ્દુલ કલામ સાહેબે પૂછ્યું કે તમે બહાર આવતા હતા તો તમારી ભાવના શું હતી? તો કે હજો બહાર આવ્યો એટલે મારા મનમાં જો ભાવના હોય કે આ બદલો લેવાની ભાવના હોય, એ બધી ભાવના હોય. જો 27 વર્ષ જેલમાં રહ્યા તો એવી ભાવના પ્રગટે કે રિવેન્જ ફૂલ ફોર્મમાં લેવું. પણ એમને ના કહે કે ઇફ આઈ હેડ ટુ ટેક રિવેન્જ વિથ યુ તો આઈ વુડ સ્ટીલ બી ઇન જેલ. કે ભાવનાથી આ જેલમાં બહાર, ઇફ ભવ્ય ભાવના હોય કે આ બધું મૂક્યું, હાથ કડી મૂકી, પગમાં બેડી મૂકી, બીજો સેલ મૂક્યા, 4x4 સેલમાં બંધાય, અને બીજું ઘણી બધી ટોર્ચરિંગ હતી, એ બધું મૂક્યું તો વાય શુડ આઈ કેરી એન્વી એન્ડ રિવેન્જ? એટલે જો અબ્દુલ કલામ સાહેબના, અને અબ્દુલ કલામ સાહેબ એ બેનો અદ્ભુત મિલન હતું. આ બધી ઘણી વાતો કરી અને આવી જ વાતો કરી. તો જો સારા લોકો છે ને એ બધું સારું જ છે, બધાનું ભલું જ છે. અને આપણે એ માર્ગે જવું. વાય ઇઝ ઇટ નેસેસરી ટુ ફાઇટ આઉટ યોર વે? એવું લાગતું નથી. આપણે પીસફુલી આપણે જે બધું કરીએ એ રીતે આપણે રહીએ તો જો આ પ્રમુખ સાહેબ મહારાજ તો લિવિંગ એક્ઝામ્પલ, એવરી મોમેન્ટ, એવરી સેકન્ડ, એવરીવેર હી લિવડ હિઝ લાઈફ. આ બધી ભાવનાથી કર્યું એન્ટાયર લાઈફ, એવરી મોમેન્ટ. વાત કરી નથી, હી લિવડ હિઝ લાઈફ. એટલે આપણે તો એમના શિષ્યો છે, આપણામાં તો આ બધું આવવું જ જોઈએ. સહજાનંદ સ્વામી મહારાજ.
1: આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી, લાવણ્ય તેજોમયી, કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુને નિતનમુ સર્વાવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો. શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણુ પાત્ર છો. ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો. નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. આપણે પારાયણમાં અત્યારે વાત ચાલે છે કે ગુણાતીતાનંદ સ્વામી એમ કહ્યું કે ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ દ્વારા મહારાજ પ્રગટ છે એ વાત આપણે સમજીએ છીએ. એમાં જેવું શ્રીજી મહારાજનું વ્યક્તિત્વ હતું એવું આજે પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ આપણને દેખાય છે. મહારાજના જીવનમાં જે જે ગુણોના દર્શન આપણને થતા અને થાય છે એવા જ ગુણોનું દર્શન આપણને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ થાય છે. જેવા શ્રીજી મહારાજથી કાર્યો થતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજથી પણ થાય છે. જેવું શ્રીજી મહારાજનું ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય હતું એટલું જ ઐશ્વર્ય પ્રતાપ અને સામર્થ્ય આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજનું દેખાય છે. એટલે એ રીતે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજમાં ઘણી બધી સામ્યતા રહેલી છે એ વિષયક વાતો આપણે થોડા દિવસોથી સમજીએ છીએ. એમાં મહારાજના જીવનના અનંત ગુણો એવા સ્વામીમાં જે છે એ પ્રસંગો દ્વારા આપણે થોડા દિવસથી સમજીએ છીએ. ગઈકાલ આપણે સમજેલા કે શ્રીજી મહારાજે પોતે જબરદસ્ત આ સંકલ્પો આ સંપ્રદાય માટે કરેલા છે, સાથે સાથે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતે કાર્ય કરતા એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ સંસ્થાના સંપ્રદાય માટે ઘણા બધા એવા બઢિયા સંકલ્પો કરેલા છે અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય કરે છે. પછી એ વાત આપણે જોયેલી કે એક લૌકિક દ્રષ્ટિએ શ્રીજી મહારાજ જેવા બુદ્ધિશાળી હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ લૌકિક દ્રષ્ટિએ અત્યંત બુદ્ધિશાળી છે એ વાત પણ આપણે ગઈકાલે સમજેલા. ત્રીજી વાત એ સમજેલા કે આટલું બધું છે છતાં મહારાજ અને સ્વામીને કોઈ દિવસ ક્યાંય અપેક્ષા નથી. કોઈ વ્યક્તિ પાસેથી અથવા તો કોઈ અનુકૂળ સંજોગો બંધ બેસતા બની જાય અને સંપ્રદાયને મોટી પુષ્ટિ મળી જાય એવી અપેક્ષા શ્રીજી મહારાજને પણ કદાપી નથી અને આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ એવી કોઈ અપેક્ષા નથી. કેવળ એક પોતાના બાહુબળ એટલે કે પોતાનો પરિશ્રમ અને પોતાના ગુરુ અને ઈષ્ટદેવના આશીર્વાદ અને કૃપાથી જ પોતે આ સંપ્રદાય ચલાવે છે. એટલે આવી રીતે એ બધી વાતો આપણે ગઈકાલે સમજતા હતા અને છતાં એકદમ આનંદમાં સ્વામીશ્રી રહી શકે છે. જેવા શ્રીજી મહારાજ નિખાલસ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ નિખાલસ છે એ પણ વાત આપણે ગઈકાલે સમજેલા. આગળ ઉપર આજે જેવા શ્રીજી મહારાજને જીવ પ્રાણી માત્ર પર દયા હતી, દરેકનું પોતે એક કૃપા દ્રષ્ટિએ કરીને કલ્યાણ કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ જીવ પ્રાણી માત્ર ઉપર અત્યંત દયા રહે છે, અત્યંત કૃપા રહે છે અને એ કૃપા દ્રષ્ટિએ કરીને સર્વ પ્રકારનું શ્રેય એ જીવ પ્રાણી માત્રનું કરતા હોય છે. એમને કોઈના પ્રત્યે ઊંચ નીચનો ભાવ નથી, કોઈના પ્રત્યે ગરીબ તવંગરનો ભાવ નથી. એમના હૃદયમાં તો સર્વ માટે સરખું જ સ્થાન છે. તો આ વિશેષતા મહારાજની હતી અને આજે પ્રમુખ સ્વામી મહારાજની પણ એ વિશેષતા આપણને જણાય છે. શ્રીજી મહારાજ એક વખત કચ્છ પ્રદેશમાં વિચરણ કરતા માંડવી ગામે પધારેલા. અને ત્યાં વહેલી સવારે મહારાજ ત્યાં ઓસરીએ બેસીને દાતણ કરતા હતા. તે વખતે એ ઓસરીની સામે જ એક ઊંટવાળો રહેતો હતો, એટલે કે બે કે ત્રણ ઊંટ એની પાસે હતા અને ઊંટ પછી મજૂરીએ ચલાવે ને એ રીતેનું રોજગાર ચાલતો. એટલે માલની હેરાફેરી કરવાની હોય કોઈ શેઠિયાઓને કે ઘર વખરીની, એમાં એ પોતે ઊંટ ભાડે આપે અને એ ઊંટ એમાંથી એની કમાણી થાય. તો મહારાજ ત્યાં દાતણ કરતા હતા, સામે એક ઊંટ ઊભેલો. એ ઊંટને મહારાજ આમ જોયો, એનો હાવભાવ, એનો ચહેરો ને એની આંખો જોઈ, એટલે મહારાજને એવો ખ્યાલ આવ્યો કે ઊંટ તો ભૂખ્યો છે, એને બહુ જ ભૂખ લાગે છે. એમ મહારાજ સમજ્યા ને પેલો ઊંટવાળો જરા આમ બહાર દેખાણો, એટલે મહારાજે એને બોલાવ્યો અને મહારાજે બોલાવીને કહ્યું કે આ તારો ઊંટ છે એ ભૂખ્યો લાગે છે. તો કે તમારી વાત સાચી છે, ગઈકાલે બપોર અને રાત્રે હું એને કંઈ ખાવા આપી શક્યો નથી, એટલે ખરેખરો ભૂખ્યો છે. અને પછી મહારાજે ત્યાં દાતણ પૂરું કરી લીધું, મહારાજે એમને ઊભા રાખ્યા ત્યાં. અંદર જઈને સંતોને વાત કરી કે ગઈકાલે સાંજે તમે જોડી માગી, તે જોડીમાં કંઈ વધ્યું છે જમવાનું? ત્યારે સંતોએ કહ્યું કે ગઈકાલે અમને એક બે ઠેકાણેથી લાડુ મળેલા, પણ રાત્રે તો હળવો ખોરાક લીધેલો એટલે લાડુ બધા એમ જ પડ્યા છે. મહારાજ કે કેટલા સંતો જોડી માંગવા ગયેલા? ત્યારે સંતોએ વાત કરી કે 8-10 સંતો હતા. મહારાજ કે બધાના જોડીમાં ત્યાં લાડુ અને અન્ય ખોરાક છે? ત્યારે વાત કરી કે હા મહારાજ. મહારાજ કે એમ કરો, તમારી બધી જોડીઓમાંથી જે કંઈ પદાર્થ હોય એ બધું લાવો અને આપણે આ ઊંટને જમાડીએ. એમ કહીને શ્રીજી મહારાજે બધું જ મંગાવડાવ્યું અને મહારાજે પછી એ ઊંટને બધું લાડુ જમાડ્યા. ઊંટના નસીબમાં લાડુ, અને એ પાછા કોના હાથના? મહારાજના, પૂર્ણ પુરુષોત્તમ નારાયણના હાથના. પણ મહારાજે સંતોની જોડીમાંથી લાડુ કાઢીને ઊંટને જમાડ્યા. તો કેટલી બધી એક દયા, કેટલી બધી કરુણા એ મહારાજના અંતરમાં જીવ પ્રાણી માત્ર માટે હતી, એવી જ દયા અને કરુણા આજે પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ જીવ પ્રાણી માત્ર માટે છે. 1987માં જ્યારે જબરજસ્ત દુષ્કાળ ગુજરાતમાં પડેલો, સ્વામીશ્રી એક પ્રસંગે ત્યાં ગોંડલમાં હતા અને સ્વામીને એમ થયું કે આપણે પણ કેટલ કેમ્પની શરૂઆત કરીએ. સરકારે પણ ઘણા બધા કેટલ કેમ્પ ખોલેલા, અન્ય સંસ્થાઓએ પણ ખોલેલા. સ્વામીશ્રીને પણ મનમાં ઈચ્છા થઈ કે આપણે પણ આ કેટલ કેમ્પ ખોલીએ અને આ મૂંગા પશુઓ અત્યારે બિચારા મરે છે, એ તરસ્યાને ભૂખ્યા, તો આપણે બધાને બચાવીએ. અને એવો સ્વામીશ્રીને સંકલ્પ થયો, એટલે સ્વામીશ્રીને એમ થયું કે પહેલાં આપણે કોઈ કેટલ કેમ્પ કોઈએ કર્યો હોય તો જોઈ આવીએ કેવી રીતની વ્યવસ્થા એ લોકો કરતા હોય છે, તો આપણને જરા અંદાજ આવે, ખ્યાલ આવે. એમ સમજીને સ્વામીશ્રીએ નિર્ણય લીધો. જ્ઞાની સ્વામીને કહ્યું કે આપણે પડદરી પાસે, એટલે વાંકાનેરથી ઉપર પડદરી પાસે ત્યાં કેટલ કેમ્પ ચાલે છે, તો ત્યાં આપણે જોવા માટે જવું છે. એટલે ગોંડલના કોઠારી સ્વામી છે જ્ઞાની સ્વામી, પછી રાજકોટના કોઠારી યોગી સ્વરૂપ સ્વામી, એ બંને સંતોને સ્વામી કીધું કે તમે સાથે ચાલો. એટલે બધા સ્વામી અને સંતો બધા ત્યાં ગયા અને ત્યાં એ કેટલ કેમ્પ સ્વામીશ્રીએ જોયો. સ્વામીને ગમ્યું અને સ્વામીને એમ થયું કે આપણે પણ કેટલ કેમ્પ કરવો છે. પણ જ્યાં સ્વામી ત્યાં કેટલ કેમ્પમાં પ્રવેશ્યા, એટલે બધા જ આ મૂંગા પશુઓ ઢોર બધા સ્વામીને વીંટળાઈ વળ્યા, એકદમ નજીક આવી ગયા, આમ દોડી ગયા. સ્વામીને પણ બહુ આશ્ચર્ય થયું. એમને વ્યવસ્થાપકોને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે સ્વામી, આ તો બધા ભૂખ્યા હોય છે અને આખા દિવસમાં એના ખોરાક કરતાં માંડ આપણે એને અડધું આપી શકીએ છીએ, એટલે કોઈ બહારથી આવા મહેમાન આવે તો એ લોકોને પણ, એટલે કે મૂંગા ઢોરને પણ આશા બંધાઈ જાય છે કે મારી માટે કંઈક ખાવાનું લઈને આવ્યા હશે. આટલી વાત સાંભળી અને સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા, એકદમ ગળગળા થઈ ગયા. સ્વામીના આંખમાં આંસુ આવી ગયા. સ્વામીને એમ થયું કે આપણે કરવું જ જોઈએ આ લોકો માટે. આ લોકોએ આખા જીવનકાળ દરમિયાન એ દૂધ આપીને આપણને પોષ્યા છે, તો આ પ્રસંગે આપણે એમને સાચવવા જોઈએ. અને એમાં પણ એક વાછડું હતું, એ તો એકદમ સ્વામીની પાછળ પાછળ જ ફર્યા કરે, એની આંખમાં પણ ઘણા બધા આંસુ હતા. વારાઘડીએ સ્વામી એની સામે જોયે, સ્વામી આમ ઇમોશનલ થઈ જતા. પછી ત્યાંથી વધાઈ લઈને સ્વામી પાછા આવ્યા. ત્યાં આવીને સ્વામીએ કેટલ કેમ્પ કરવાનો નિર્ણય તો જાહેર કર્યો, પણ જ્ઞાની સ્વામીને બોલાવીને કહ્યું કે તાત્કાલિક તમે બધી વ્યવસ્થા શરૂ કરો. અને ત્યાં રાજકોટ પાછો ફોન જોડાવી અને યોગી સ્વરૂપ સ્વામીને વાત કરી કે તાત્કાલિક ત્યાં કેટલ કેમ્પમાં બે ખટારા ઘાસ મોકલી આપો. અને ફોન ઉપર બોલ્યા સ્વામી કે પેલું જે વાછરડું હતું એની આંખમાં જે આંસુ હતા એ હું જોઈ ના શક્યો. સ્વામી કે એ આંસુ હું જોઈ ના શક્યો, એટલું બધું ભૂખ્યું હશે, આપણે એને જમાડીએ. એમ કહીને સ્વામીએ બે ટ્રક ઘાસ તો તાત્કાલિક ત્યાં એ કેટલ કેમ્પમાં મોકલી જ આપ્યા. તો મહારાજને પણ એવી રીતે જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા રહેતી, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા છે, આ એમના વ્યક્તિત્વમાં સામ્યતા છે. એટલે મહારાજ એમના દ્વારા પ્રગટ છે એ આવા બધા અનેક ગુણોની સામ્યતા પરથી આપણને પ્રતીતિ આવે. અને આ તો પશુની વાત થઈ, પણ જીવ પ્રાણી માત્ર ઉપર, દરેક વ્યક્તિ ઉપર પણ આટલો જ પ્રેમ અને આટલી જ કરુણા એ શ્રીજી મહારાજને અને પ્રમુખ સ્વામી મહારાજને છે. મહારાજ ત્યાં એક વખત પંચાળામાં બિરાજમાન હતા અને ત્યાં ઘણા વખત સુધી રહ્યા. અને સંતો હરિભક્તોને ખૂબ રાસનું, પોતાની મૂર્તિનું ખૂબ સુખ આપેલું. મહારાજ બધાને જમાડતા હતા તે વખતે ત્યાં નદીના વોખડાને પેલે પાર ત્યાં બધા પેલા જે દુબળા લોકો હોય પછાત જ્ઞાતિના એ બધા ત્યાં દૂર ઊભેલા. ત્યારે મહારાજે કહ્યું કે આપણે તો ગામ ધુમાળા બંધ છે ને બધાને જમાડીએ છીએ, તો એ લોકોને પણ બોલાવો. ત્યારે આ લોકોએ કહ્યું કે સ્વામી, એટલે કે મહારાજ, એ બધા તો પછાત જ્ઞાતિના છે, એ તો અમારી, અમે તો એની સાથે ભળીએ પણ નહીં અને બોલાવશો તો એ લોકો નજીક આવશે પણ નહીં, એટલે પછી છેલ્લે વધ્યું ઘટ્યું હશે તો આપણે એને જમાડશું. ત્યારે મહારાજ કે જુઓ, હું સહજાનંદ રૂપી સૂર્ય પ્રગટ થયો છું, અને આ સૂર્ય આકાશમાં પ્રગટ થાય છે તો એ પણ કોઈના પ્રત્યે પણ ભેદભાવ રાખ્યા સિવાય પોતાનું તેજ, પોતાનો પ્રકાશ બધાને આપે છે, તો હું સહ

એમને કરુણા હતી. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા. એક વખત સ્વામી ત્યાં અટલાદરામાં હતા, તે વખતે રાત્રે જ્યારે આરામમાં જતા હતા, આપણા એક યુવક સુરેશ માસ્તર એમને સ્વામીને વાત કરી કે સ્વામી, તમે અહીંયા આટલાદરા હો ત્યારે આજુબાજુના બધા પછાત વિસ્તારોના આદિવાસીઓને તો બહુ મજા પડી જાય છે. એટલે સ્વામીએ પૂછ્યું કે શેની મજા પડે છે એ લોકોને? કે સ્વામી, સવારથી એ લોકો બધા ટ્રેક્ટરો ભરી ભરીને અહીંયા આટલાદરા મંદિરે આવી જાય છે. આમ તો કોઈ બહુ સત્સંગી કોઈ હોતા નથી, ગામમાંથી ભાગ્ય જ 2-5, 10-15 કુટુંબો સત્સંગી હોય, પણ એની સાથે બીજા બધા પણ આવી જાય અને સવારે નાસ્તો ભરપેટ કરે અને નાસ્તો કરીને અને પછી જ્યાં ત્યાં આડાવડા ઝાડ નીચે સૂઈ જાય. પાછો બપોરનો સમય થાય, સવારની કથામાં ખૂબ બેઠા ના બેઠા આડાવડા ફરે, ગામમાં ફરવા જાય. સવારે ત્યાં સવારની કથા પતન 11-11:30 થયા હોય, પહેલાં જ પંગતમાં જોડાઈ જાય અને પેટ ભરીને પાછા જમે. જમીન કલાક આરામ કરીને પાછા બીજી વાર જમવા આવે. ખબર નહીં એ લોકોને ભૂખ તરત લાગી જતી હશે તો, કારણ કે આખા વર્ષ દરમિયાન તો આટલું સારું જમવા મળ્યું હોય નહીં. એટલે કે જમીન પાછા છેલ્લી પંગતમાં બધું પૂરું થતું હોય ત્યારે 1:30-2 વાગે પાછા જમવા માટે બેસી જાય અને પાછો બપોરે આરામ કરે. સાંજે 4-4:30 ચા પાણી નાસ્તો થતો હોય તો પાછા ચા પીવે, તે બધા 2-2, 3-3, 4-4 ગ્લાસ ચા પી જાય. પાછા રાત્રે સભામાં બેસે અને રાત્રે પણ સભાપતને બધાને જમવાનું હોય અને સભા પહેલાં બધાને જમવાનું હોય તો સંધ્યા આરતી કરી અને પાછા બધા જમવા માટે લાઇનસર. તે પીરસનાર એમ કહે છે કે આ લોકો તો વારે વારે આવે, કારણ કે પાછા દેખાય બધા સરખા આદિવાસી બધા, એટલે કે વારે વારે બધા જમવા આવે છે. તે અત્યારે દિવસમાં 4 ટાણા એ લોકો જમે છે અહીંયા મંદિરે અને 2 ટંક પ્રેમથી એ ચા નાસ્તો કરે છે. એટલે કે એ લોકો તો એમ કહે છે કે પ્રમુખ સ્વામી અહીંયા આટલાદરામાં હોય બરોડામાં ત્યારે અમને બહુ મજા પડી જાય છે, એ તમારે પ્રેમથી પેટ ભરીને સારું સારું જમવા મળે છે. અને મિષ્ટાન તો બિચારે આખા વર્ષમાં કોઈ દિવસ જોયું ના હોય તો અહીંયા તો બપોરે સાટા જલેબી હોય કે બીજો કોઈ એવું મિષ્ટાન હોય તો પ્રેમથી જમે છે. સ્વામી આ બધી વાત સાંભળી રહ્યા અને સ્વામી એકદમ કરુણા વિના પ્રેમથી, સ્વામી કે જમેનો વાંધો નહીં, ભલે 4 ટંક જમે છે અને 5 ટંક જમે તોય આપણને વાંધો નથી, પણ તમે છે એ ધ્યાન રાખો કે બધા સભામાં બેસે છે કે નહીં. સભામાં ના બેસતા હોય તો 5-10 કાર્યકર્તાઓ તમે નિમી દો કે એ લોકોને પકડી પકડીને સભામાં બેસાડે, આટલી સરસ ભગવાનની કથા વાર્તા થતી હોય અને એમાં બેસે. સ્વામી કે બપોરના સમયમાં આપણે સભા ના હોય ત્યારે એ લોકોની જુદી સભા કરો, સંતો હોય તો સંતોને લઈ જાઓ, સંતો ના હોય તમે કાર્યકર્તાઓ છો તમે સભા કરો અને એ લોકો વ્યસન છોડે, એ લોકોના વહેમ બધા છૂટે એવી બધી એને વાતો કરો. એટલે વ્યસન મુક્ત થાય. અહીંયા આપણે દરવાજે આવ્યો છે ખાઈ પીને આનંદ કરે એની ના નથી, ભલે પ્રેમથી જમતા, પણ એ લોકોના વ્યસન છૂટે એવી થોડીક તમે વાતો કરો. બપોરે એવું આયોજન કરો કે બધા બેસે, બપોર 3-3:30 વાગે બધા ઉઠ્યા હોય, ચા પાણી નાસ્તો થતો હોય તે વખતે પાછા કલાક એ લોકોને બેસાડવા. આ બધી વાતો સ્વામીએ કરી અને પછી સ્વામીએ કીધું કે એનું આયોજન એવું કરું કે કયા ગામમાંથી એ લોકો આવે છે, એટલે કે કયા કયા ગામમાંથી એ લોકો આવે છે એ નક્કી કરીને પછી ગામના જે 2-4 મુખ્ય માણસ હોય ને એને નામ તમારે શોધી રાખવા. એ લોકો આવ્યા હોય ને તો એ લોકોને કહેવો તમારા ગામના જેટલા હોય ને એ લોકોને ભેગા કરો, પછી એ ગામમાં જે સંતો જતા એની સાથે ભેગા કરો અને પછી સ્વામી કે એ લોકોને જો વ્યસન છોડે તો એને ભગવાનનો આશરો થાય, ભક્તિ થાય, એવી બધી વાતો કરવી અને પછી જો એ લોકો માને તો અહીં બધા સંતો બપોરે 4 વાગે તો બેઠા હોય તે સભા મંડપમાં એ લોકો પાસે આવીને એ લોકોને કંઠી પહેરાવી, એ લોકોને વાત કરવી કે હવે વ્યસન નહીં છોડો, જો તે હાથમાં પાણી લીધું છે એમ કંઈ ભગવાનનો આશરો કરાવો અને પછી દર પૂનમે અહીં આટલાદરા મંદિરે આવે એવું ગોઠવી નાખો. એક એક કાર્યકર એક એક ગામની તમે જવાબદારી લો કે એ ગામમાંથી બધાને પાછા આદિવાસી છે એ પૂનમ આવી તો આગલા દિવસે સાંજે કાર્યકરે ત્યાં પહોંચી જવું અથવા તો ત્યાંથી બધાને બોલાવી લેવા, પણ ગામના મુખ્ય 2-4 હોય અને તમે સત્સંગ કરાવો તો આ લોકોમાં તો એવું હોય આદિવાસીમાં તો કે ગામના મુખ્ય 2-4ને સત્સંગ થાય તો પાછળ 5-10-15 કુટુંબોને સહેજે થાય. એ આ બધી જ વાતો લગભગ 20 મિનિટ સુધી સ્વામીએ પલંગ ઉપર બેઠા પાણી તો પી લીધેલું અને આરામમાં જવાનો સમય હતો પણ સ્વામીએ શ્રદ્ધાથી સામે 2-5 સંતો હતા અને 2-4 કાર્યકર્તાઓ છે એને વાતો કરી. તો જો સ્વામીના મનમાં એમ છે કે આ યોગમાં આવ્યો અથવા તો યોગમાં આવે છે તો એને સત્સંગ થાય, એને સત્સંગની વાતો થાય, એ વ્યસન મુક્ત થાય અને મહારાજનો આશરો કરે તો એ જીવનું કલ્યાણ થાય, આવી ભાવના સત્પુરુષના અંતરમાં હંમેશા રહ્યા કરે છે. સ્વામી કે જમેનો વાંધો નહીં, ભલે 5 ટાણા જમે પણ આ થવો, એને સત્સંગ થવો જોઈએ. તો આવી રીતે મહારાજને જેમ જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા રહેતી કે આને ભગવાનનો સંબંધ થાય તો ઘણું સારું છે અને દિન પ્રતિદિન એ સંબંધ વધતો જાય તો ઘણું સારું છે, એમ સ્વામીને પણ જીવ પ્રાણી માત્ર ઉપર એવી કરુણા રહે છે

0: અને ભગવાનનો યોગ થાય તો બહુ જ સારું, અને યોગ દિન પ્રતિદિન સુદૃઢ થતો જાય તો બહુ જ સારું. આવ્યો એક પ્રેમ, આવી એક કરુણા એ મહારાજના અંતરમાં સદા વહેતી, એમ પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ સદા વહે છે. તો આવા અનંત ગુણો છે જે વ્યક્તિત્વમાં સામ્યતા આપણને દેખાય, કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે, એ ઘણી બધી વાતો ઉપરથી આપણને સ્પષ્ટતા થાય. બીજી એક વાત એ છે કે મહારાજનો એક એવો ગુણ હતો કે મહારાજ બહુ જ સ્પષ્ટ વક્તા હતા. જે વાત જેમ કેવી ઘટે એમ મહારાજ કહેતા. કદાચ સામે કોઈ વ્યક્તિ ઊંચ નીચ હોય, સત્સંગમાં કોઈ નાનેરો હોય કે મોટેરો હોય, પણ જે સમયે જે વાતની સ્પષ્ટતા કરવાની હોય, પછી એ નિયમ ધર્મથી માંડીને કોઈ સમજણ સંબંધી વાત હોય, પણ એ સ્પષ્ટતા મહારાજ ત્યાં જ કરી દેતા. કારણ કે જાણતા કે વાતની સ્પષ્ટતા થાય તો જ બધી ચોખવટ અંતરમાં થાય, અને તો જ યથાર્થ રીતે એ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકે. એમ સ્વામી પણ જે તે સમયે જો કોઈ સ્પષ્ટતા કરવી ઘટે તો એ સ્વામી પણ એકદમ સ્પષ્ટ વક્તા છે. તો મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. આ પણ એક બહુ જ મોટો ગુણ એમના વ્યક્તિત્વની સામ્યતામાં રહેલો છે. જો પ્રથમનું 44મું વચનામૃત છે એમાં શ્રીજી મહારાજ પૂછે છે કે સ્નેહનું શું રૂપ છે, ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ રૂપ કર્યું સ્નેહનું, કે પિંડ બ્રહ્માંડથી જે નિષ્પૃહ રહેવું એ સ્નેહનું રૂપ છે. ત્યારે મહારાજે કહ્યું કે તમને તો દિશ જ જડી નહીં, સ્નેહનું કંઈ આ રૂપ નથી. આ તો તમે જે એટલે કે વ્યાખ્યા રૂપ એટલે કે વ્યાખ્યા કરી એ તો વૈરાગ્યની વ્યાખ્યા છે. સ્નેહ તો જે ગાઢ સ્નેહ અને પ્રીતિ એ તો અખંડ સ્મૃતિ એની રહ્યા કરે, અખંડ એમનામાં વૃત્તિ રહ્યા કરે, એ સ્નેહનું રૂપ છે. પણ બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંતને પણ ભર સભામાં મહારાજે કહ્યું કે તમને તો આ વાતની દિશ જ જડી નથી. વળી સોમલા ખાચરે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનમાં અતિશય દ્રઢ પ્રીતિ કેવી રીતે, એ મહારાજે પૂછ્યો. પછી ઉત્તર મહારાજે કર્યો કે સત્પુરુષનો જે દ્રઢ પ્રસંગ છે એ ભગવાનને વિશે ગાઢ પ્રીતિ થયાનું કારણ છે. ત્યારે સોમલા ખાચરે કહ્યું કે મહારાજ, એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ, પણ કેમ અમને ભગવાનને વિશે એવો દ્રઢ પ્રસંગ થતો નથી? ત્યારે મહારાજે સોમલા ખાચરને શું કહ્યું મોઢે, મહારાજ કે એવો પ્રસંગ તો તમે કરો છો, પણ અડધો જગતનો કરો છો અને અડધો અમારો કરો છો, એટલે તમને ગાઢ પ્રીતિ થતી નથી. કે જગતની કોરનું પણ તમને એવું ને એવું અંતરમાં વર્તે છે. આ કથા પૂરી થાય અને આપણે બહાર ગયા એટલે પછી જેમ પાણીમાં પેલી લાકડી ફરી હોય અને લાકડી હોય ત્યાં સુધી પાણી જુદું રહે, અને જેવી લાકડી પાણીમાંથી બહાર નીકળે એટલે તરત પાણી પાછું ભેગું, એમ આ હવેલીનો દરવાજો છોડીએ એટલે પાછા એના એ જ ઘાટ સંકલ્પો અને સંકલ્પિકલ્પ થયા કરે. વ્યવહાર છે એટલે આપણે કરવો પડે, અને એ વ્યવહાર સંબંધી બધી સૂઝ પણ રાખવી પડે અને કાર્ય પણ કરવું પડે, પણ રાત દિવસ પછી એના વિચાર ચાલ્યા કરે એ મહારાજને પસંદ નહીં. કારણ કે એ પ્રસંગ પછી જગતનો ઘણો બધો થઈ ગયો, એમાં વ્યવહાર સંબંધી કાર્યના તો આપણે કરીએ, પણ જે શેકચલ્લી જેવા મનસૂબા કરીએ છીએ ને એ જ સંબંધી પ્રસંગ તો જગતનો બહુ જ થઈ જાય છે. કે હવે જો આમ થાય તો આમ થાય, જો પેલી વાત બની જાય તો પેલી અનુકૂળતા આવી જાય, એ બધા જે મનસૂબા છે ને એ જગતનો પ્રસંગ તો અત્યંત નુકસાનકારક છે. બાકી આપણે જે વ્યવહારને કાર્ય લઈને બેઠા હોય એના શું આયોજન માટે તો આપણે સંકલ્પો કરીએ એ જરૂરી છે અને ફરજમાં આવે છે, પણ જે ચોખ્ખું દ્રશ્ય કંઈ દેખાતું જ નથી, કંઈ વાતનો અણસાર જ નથી, અને એમાં પછી આપણે મનસૂબા કરવા ગયા કે જો આમ સહેજ જો આ એક દુકાનનો મેળ આવી જાય અને 50,000 pound જો મહિને વર્ષે જરા 50,000 pound વધતા હોય તો આમ કરું, તો આમ થાય, તો આવી રીતે બંધ બેસાડું, એવા બધા જે મનસૂબા છે જગતનો પ્રસંગ અતિશય છે. તો મહારાજ કહે છે કે અડધો જગતનો કરો છો અને અડધો અમારો કરો છો, એટલે ગાઢ સ્નેહ થતો નથી. પણ એ વાત મહારાજ બહુ જ સ્પષ્ટ કરી દેતા. મધ્યના 44મા વચનામૃતમાં મહારાજે પૂછ્યું મુક્તાનંદ સ્વામીને કે જ્યારે કોઈ વ્યક્તિનો તમને અવગુણ સૂજે, એ વ્યક્તિનો દોષ અંતરમાં આવે, ત્યારે મોરે સૂજતા હતા એટલા જ અવગુણ સૂજે કે વધારે સૂજે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, અત્યારે તો એમ જણાય છે કે મોરે એટલે કે પહેલા જેટલા અવગુણ સૂજતા એટલા જ એ વખતે સૂજે. મહારાજ કે તો પછી એનો અવગુણ આવ્યો કેમ કહેવાય? અવગુણ આવે એટલે કે મોરે જેટલા એના ભવિષ્ય ભાવ રહેતો અવગુણ સૂજતા એની કરતાં વધારે સૂજ્યા તો જ એનો અવગુણ આવ્યો કહેવાય ને? માટે આમાં તો તમને ખબર પડી નહીં, એવું મુક્તાનંદ સ્વામીને પણ મહારાજે કહી દીધું. પણ આવી રીતે મહારાજ બહુ જ સ્પષ્ટ વક્તા હતા અને સ્પષ્ટપણે કોઈ પ્રસંગે જે સમયે જે કહેવાનું હોય ત્યારે મહારાજ બહુ જ સ્પષ્ટ કહી દેતા, જેથી સમજણની શુદ્ધિ થાય, વર્તનમાં શુદ્ધિ થાય, નિયમ ધર્મની શુદ્ધિ આવે એ મહારાજ બહુ જ સ્પષ્ટપણે કહી દેતા. એમ સ્વામી પણ બહુ જ સ્પષ્ટપણે જે સમયે જે વાત કહેવાની હોય એ નિધડકપણે, સામે પછી કોણ વ્યક્તિ બેઠી છે, કેટલા સભાજનો બેઠા છે, કોઈ વ્યક્તિની હાજરીમાં મારે કહેવું ઘટે કે ન ઘટે એ ઘણી વખત વિચાર કરતા હોય છે, પણ અમુક વખતે તો જ્યારે જો આવી સ્પષ્ટતા કરવાની હોય ત્યારે જાણે આજુબાજુ કોઈ જ નથી, અને એકદમ નિશંકપણે એમ સ્વામી આમ સહેજ પણ થડકા વિના જે કહેવાનું હોય એ સ્પષ્ટપણે કહી દેતા હોય છે. સ્વામી એક વખત પરદેશમાં વિચરણમાં હતા અને સાથે બધા સંતો પણ, એટલે તે વખતે સ્વામી ત્યાં એરપોર્ટ પરથી બીજે જગ્યાએ જવા રવાના થવાના હતા. સ્વામી ત્યાં એરપોર્ટ ઉપર પધાર્યા તે વખતે થોડાક સંતો તો વહેલા ત્યાં પહોંચી ગયેલા અને એ લોકો સ્થાનિક હરિભક્તોના આગ્રહથી અંદર વીઆઈપી લોન્જમાં બેઠેલા. સ્વામી ત્યાં અંદર વીઆઈપી લોન્જમાં જેવો વ્હીલચેરમાં પ્રવેશ કર્યો અને સ્વામીએ જે આમ બાણું ખોલ્યું ને અંદર જ આવ્યા હશે, સ્વામી કે બહાર લઈ લો ખુરશી બહાર લઈ લો કે છે. એટલે પેલા હરિભક્તે કીધું, સ્વામી આપણે ત્યાં જગ્યા રાખી છે અને સંતો ત્યાં બેઠા છે અને ત્યાં આપની માટે પણ વ્યવસ્થા છે, અન્ય સંતો માટે છે, અને મોટી જગ્યા આપણે પહેલેથી એ જુદી રાખેલી જ છે અલાયદી, એટલે ત્યાં બેસી શકાશે. સ્વામી કે બરોબર છે, તમે જગ્યા રાખી પણ અહીંયા બેસા એવું જ નથી કે અહીં તમે ધુમાડા જુઓ કે કેટલા લોકો સિગરેટ પીવે છે અને આજુબાજુ લોકો એમને એમ બેઠા છે, આપણે અહીં બેસાય નહીં, આપણે બહાર બરોબર છે. એટલે કે સ્વામી બહાર તો ગરમી લાગશે અને જનરલ બધો આવરો જાવરો છે, એ તો લોબીમાં કોરિડોરમાં બેસવું પડશે. સ્વામી કે આપણે ખૂણામાં સહેજ જ્યારે આપણે આ બધી દરવાજેથી અંદર આવ્યા તો ત્યાં ખૂણો પડે તો ત્યાં બેસી રહેશું કે, પણ ખુરશી બહાર લઈ લો કે. તરત ખુરશી બહાર લેવડાવી, સ્વામીએ બહાર લેવડાવી ખુરશી, એટલે સામે બેઠેલા સંતો તો આમ સ્વામીનો પ્રવેશ થયો એટલે ઊભા તો થઈ ગયેલા, પણ આમ બહાર જતોના આ સંવાદનો સહેજ અંદાજ આવ્યો અને કોઈ સાંભળ્યો. સંતો પણ ત્રણ ચાર હતા એ બહાર આવી ગયા. બહાર આવે એટલે સ્વામી એમ બહાર આવતા સંતોને જોયા અને સ્વામીએ જોયું, સ્વામી કે તમે લોકો અંદર બેઠા હતા અને આવી રીતે આવી જગ્યાએ ત્યાં બધા ધુમાડા કાઢતા હતા સિગરેટના આજુબાજુ અને ત્યાં આવી રીતે લોકો બેઠા હતા, ત્યાં આપણાથી બેસાય? સંતોએ કીધું કે સ્વામી અમને હરિભક્તોએ કીધું કે તમે અહીંયા બેસો એટલે અમે બેઠેલા અને અમને એમ કહ્યું કે સ્વામી માટે પણ આ સોભો છે, સ્વામી અહીંયા આવવાના છે. સ્વામી કે બરોબર છે, હરિભક્તે વાત કરી, આજુબાજુ બધા હરિભક્તોના કાર્યકર્તો ઊભા હતા. સ્વામી કે હરિભક્તે વાત કરી બરોબર છે, પણ આપણને સૂજ આવવી જોઈએ, આપણે સાધુ છીએ અને આપણે ધન સ્ત્રીનો ત્યાગ છે કે, એટલે આપણે અહીંયા બેઠા છીએ તો આપણને સૂજ આવવી જોઈએ કે આપણેથી આ સ્થાને બેસાય નહીં, આપણે આ જગ્યાએ શોભીએ જ નહીં એ આપણને અંદાજ આવી જવો જોઈએ, આપણે તરત બહાર નીકળી જવું જોઈએ, એટલો ખ્યાલ ના આવે કે. એટલે એક સંતે વાત કરી, સ્વામી ખ્યાલ ચૂક થઈ ગયો, ભૂલ થઈ ગઈ, માફ કરજો. સ્વામી કે આ બધી ભૂલ ના જ થવી જોઈએ કે, સમજી જ રાખવાનું કે આ ઠેકાણે આપણાથી ઊભા રહેવાય કે ના ઊભા રહેવાય, આ ઠેકાણેથી આપણાથી બોલાય કે ના બોલાય, આ ઠેકાણે આપણાથી બેસાય કે ના બેસાય, એ સૂજ આવી જવી જોઈએ. તમે બધા તો કથા કરો છો, એટલું ખ્યાલ ના આવે કે. સ્વામી જરા આકડા થઈ ગયેલા, પણ પછી બધા સંતોએ હાથ જોડે, સ્વામી ખ્યાલ ચૂક થઈ ગયો, પણ હરિભક્તો આગ્રહ રાખેલો અને બેસાડે એટલે ત્યાં સંતો બેસી રહેલા. બીજી કોઈ રીતે મર્યાદામાં લોપ તો નહીં થયેલો, બીજી કોઈ રીતે કોઈને ઉપવાસ પણ નહીં પડેલો, પણ છતાં સ્વામીને એમ થયું કે આ સ્થાને આપણા સંતો શોભે નહીં. તો પણ સ્વામીએ તે વખતે સ્પષ્ટ કહી દીધેલું. તો આવી રીતે સમજણ સંબંધી કે વર્તન સંબંધી કોઈ વાત હોય તો મહારાજ એકદમ સ્પષ્ટ કરી દેતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ એકદમ સ્પષ્ટ કરી દે છે એમ નિધડકપણે. અને અમુક વખતે તો કદાચ કોઈ મોટા માણસ હોય પણ છતાં સ્વામીને જો અંતરથી કંઈ કહેવું હોય ને તો સ્પષ્ટ કહી દે છે. 1992માં જ્યારે આપણે યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો અને પછી બહુ જ ભવ્યતાથી એ પૂર્ણ થયો, એના એક કે બે દિવસ પછી મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના દીકરા સુરુદ એ ત્યાં દુબઈ રહેતા હતા, એની ઈચ્છા હતી કે આ ઉત્સવમાં હું આવું, પણ કામ સંજોગોને લઈને આવી નહોતા શક્યા, પણ છેલ્લે પણ એકવાર આવી ગયા ખરા. સ્વામીને મળ્યા, સ્વામી કે ઓહો સુરુદ આવી ગયો, સ્વામી એને નામથી ઓળખતા હતા અને એને સ્વામી પ્રત્યે પણ ખૂબ ભાવ, એટલે કે હા સ્વામી કે પરમ દિવસો આવી ગયો સાંજે, સ્વામી કે ઉત્સવ બધો જોયો કે નહીં, તો કે સ્વામી પૂર્ણાવતીના છેલ્લા દિવસે બધો ઉત્સવ જોઈ લીધો. સ્વામી કે સારું જોઈ તો લીધો ને બધો ઉત્સવ, તો કે હા. સ્વામી કે બધે ફર્યો તો? તો કે હા બધે ફર્યો. સ્વામી કે ઉત્સવ પ્રદર્શન બધું જોયું? તો કે બધું જોયું, ને કાલે પૂર્ણાવતીની સભામાં સાંજે હતો. સ્વામી કે સારું, તારે ઉત્સવ થઈ ગયો? એ કે બાપા મારી ઈચ્છા હતી કે ઘણા દિવસોથી આવવાની ઈચ્છા હતી ને અઠવાડિયું 10 દિવસ અહીંયા રહેવું, તું પણ આવી ના શક્યો. સ્વામી કે વાંધો નહીં, ભલે અઠવાડિયું 10 દિવસ ના આવ્યો પણ એક છેલ્લે દિવસે આવી ગયો, પૂર્ણાવતી હાજરી આપી એટલે સ્વામી કે આ ઉત્સવ આવી ગયો અને ઉત્સવ થઈ ગયો તારે. એ બધી ઔપચારિક વાતો થઈ અને પછી સ્વામીએ ધંધા સંબંધી બધું પૂછ્યું, એટલે કે સ્વામી મારે આવી રીતે રિયલ એસ્ટેટનો ત્યાં બિઝનેસ છે, જમીન મકાનનો લેવડ દેવડનો, એ બધી વાતો થઈ. પછી સ્વામી કે તું ત્યાં આટલા વર્ષોથી છે અને તારા બાપા અહીંયા મુખ્યમંત્રી છે, ચીમનભાઈ પટેલ, કે તારા બાપુજી અહીંયા મુખ્યમંત્રી છે, તને એમ નથી થતું કે હું અહીંયા આવી જાઉં, કે તને અહીંયા પોલિટિક્સમાં જવાની ઈચ્છા નથી? એટલે સુરત કે ના ના સ્વામી, મને તો જરાય ઈચ્છા નથી, કે શાંતિથી આપણે ધંધો વેપાર કરીએ છીએ અને પ્રામાણિકપણે હું કરું છું, પણ મને તો પોલિટિક્સમાં રસ જ નથી, કે સાહેબ કે તારા બાપુજી મુખ્યમંત્રી છે ને તને તને પોલિટિક્સમાં આવવાની ઈચ્છા નથી? ને સુરત કે ના બાપુજી, ના ના સ્વામી, કે બાપુજી ભલે એનું કટ કૂટતા અને મોટા ભાઈ પણ છે એમાં કર્યા કરે છે, પણ મને તો પોલિટિક્સમાં ઈચ્છા જ નથી. આટલું બોલ્યા ને સ્વામીએ જાણ્યું કે આને તો અભિપ્રાય પોતાને અંતરમાં જેવી ભાવના છે એવું જ છે. તો સ્વામી આમ એકદમ સોફા ઉપર બેઠા અને આગળ વળીને સ્વામી કે સાહેબ કે બહુ સારું, કે એ કાદવમાં પડવા જેવું જ નથી, કાદવ જ છે, કે અંદર જે પડ્યા છે ને બધા દુઃખી જ છે, કે હવે મુખ્યમંત્રીના છોકરાના આવું કેવું, મુખ્યમંત્રીના છોકરાને એવું કેવું કે પોલિટિક્સ છે બધું કાદવ જ છે અને અંદર પડવા જેવું નથી અને અંદર પડ્યા છે બધા દુઃખી જ છે. પણ સ્વામીએ એક વખત નિધડકપણે પોતાના અંતરમાં જે વાત હતી એ સ્પષ્ટ કહી દીધી. તો મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા, અને કોઈ પણ પ્રસંગે એ મહારાજ પોતે કોઈ પણ વાતની સ્પષ્ટતા કરી દેતા, જેથી સમજણમાં એ શુદ્ધિકરણ આવે, વર્તનમાં એ શુદ્ધિકરણ આવે. એમ સ્વામી પણ કોઈ પણ પ્રસંગે જ્યારે પોતાના આમ સ્પષ્ટ કેવું ઘટે, એ પછી સંતો હોય, કોઈ હરિભક્તો હોય, કોઈ કાર્યકર હોય, પણ સ્વામી સ્પષ્ટ કહી દે છે. એક વખત સ્વામીને એક વાતની જાણ થઈ, સ્વામીએ તરત જ પત્ર દેશમાંથી અમેરિકા લખ્યો અને એ બે મુખ્ય હરિભક્તો, મુખ્ય કાર્યકર્તાઓ જે તે સેન્ટરના હતા, સ્વામીએ લખ્યું. બ્રહ્મ ઉપનિષદમાં પ્રસંગ છે, પત્ર લેખનનો જે આખો વિષય છે એ આખો જે લેખ છે એમાં લખેલું છે કે સ્વામીએ પત્ર લખ્યો અને સ્વામીએ કહ્યું કે તમે બહારના બધા નાના મોટા ફંક્શન હોય છે એમાં જાઓ છો અને અન્ય સાથે સંબંધો કેળવો છો એની ના નથી. આપણે ગુજરાતી રહ્યા અને અન્ય એવા પ્રસંગો હોય તો આપણે જઈએ, પણ મને એવી જાણ થઈ છે કે તમે ત્યાં જાઓ છો ત્યારે ખાવા પીવામાં થોડીક છૂટ લઈ લો છો, બલકે તમે કંઈ એટલે કે આ રીતે માંસ કે દારૂ તો લેતા નથી, પણ બીજી રીતે ડુંગળી લસણનું હોય એમાં થોડીક છૂટછાટ લઈ લો છો, એ બરાબર નથી, આ આપણી રીત નથી, આપણા નિયમ ધર્મ લોપાય એવી રીતે વર્તન આપણું જાહેરમાં હોવું ન જોઈએ. સ્વામી કે જાઓ, નાના મોટા પ્રસંગે સમાજમાં એની ના નથી, પણ આપણે જોગી મહારાજે આપણને શીખવાડ્યું છે અને તમે તો દેશમાં રહીને જોગી મહારાજનો ઘણો સમાગમ કર્યો છે, તો એ જોગી મહારાજની ઈચ્છા વિરુદ્ધ કોઈ દિવસ આપણું વર્તન હોવું જોઈએ નહીં. પણ બહુ સ્પષ્ટ એ ખૂબ અગ્રણી બે મોટા હરિભક્ત કાર્યકરને સ્વામીએ પત્રમાં સ્વામીને જાણ થઈ એટલે તરત લખી દીધું. તો આવી રીતે ખૂબ જ સ્પષ્ટ વક્તા કે કોઈ પણ વાતની સ્પષ્ટતા એ સ્વામીશ્રી સહેજે કરે છે, કારણ કે જાણે છે કે એ નહીં કહેતો કોણ કહેશે. જો સ્વામી નહીં કહે અને આપણી સમજણમાં કે વર્તનમાં કંઈક ફેરફાર રહી જતો હોય તો એનું શુદ્ધિકરણ જો સ્વામી નહીં કરે તો કોણ કરશે? એટલે એ કરુણા છે, આપણી માટે એક પ્રેમ છે, અને કરુણા અને પ્રેમના દાવે આપણને સાચી શીખે આપતા હોય છે, જેથી કરીને આપણામાં પણ સર્વ પ્રકારે સુધારો થઈ શકે. એટલે આવી રીતે સ્વામી બહુ સ્પષ્ટપણે જણાવી દેતા હોય છે. પણ શ્રીજી મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ સ્પષ્ટ વક્તા છે. બીજો એક ગુણ વ્યક્તિત્વના સામ્યમાં એવો છે કે મહારાજ ખુલ્લા દિલે કોઈના ગુણની પ્રશંસા કરી શકતા. પોતે ગુણ પ્રશંસક હતા કે કોઈનો પણ, એટલે કોઈ સંત હરિભક્તનો હોય, બલકે કોઈ વખત નાના બાળકનો પણ એવો કોઈ ગુણ હોય જે મહારાજને સ્પર્શી જતો તો મહારાજ ખૂબ પ્રેમથી એની પ્રશંસા કરતા, એપ્રિશિએટ કરતા, એને વાહ એમ મહારાજ પણ બોલી જતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ ગુણ પ્રશંસક છે. કોઈનો, કોઈ સંત હરિભક્તનો નાનો સરખો પણ ગુણ જોવે અને એ એમને જો સ્પર્શી જાય તો ખૂબ જ પ્રેમથી એ પોતે એને એપ્રિશિએટ, એટલે કે પ્રશંસા પોતે કરી શકે છે. એમાં મહારાજ કે સ્વામીને કોઈને પોતાને નાનપનો અનુભવ ક્યારેય થયો નથી કે હું આટલો ગુણિયલ છું અને આ બધાનો ગુરુ છું અને બધા મને પૂજ્યપણે માને છે, દર્શન દંડવત મારા કરે છે, તો હું એક નાના શિષ્યને અથવા તો કોઈ આવો વ્યક્તિ હોય એના આટલા ગુણની કેવી રીતે પ્રશંસા કરી શકું? પણ કોઈ નાનો ગુણ હોય તો પણ સ્વામી સહેજે એની પ્રશંસા કરી શકે છે. એ પણ એમની એક ઉદારતા, અને ઉદારતાથી પણ વિશેષ એમની જબરદસ્ત મોટપ કહી શકાય. મહારાજ પોતે એક વખત તાવી ગામમાં હતા અને ત્યાં સવારે મહારાજ સ્નાન કરીને પાછા નદીએથી ઉતારે પધાર્યા અને ત્યાં મહારાજે વસ્ત્ર પરિધાન કર્યું. પછી બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી મહારાજને તિલક ચાંદલો કરવા માટે તૈયાર હતા. એટલે મુક્ત મુનિ, એટલે મુક્તાનંદ સ્વામીએ પોતે સરસ આમ કેસર કસી અને મહારાજને આમ કપાળે ભાલે તિલક કર્યું. પછી બ્રહ્માનંદ સ્વામીએ ફર્સ્ટ ક્લાસ વચ્ચે ચાંદલો કર્યો અને પછી મહારાજને આમ અરીસો ધર્યો અને મહારાજે અરીસામાં પોતાનું આ મુખારવિંદ જોયું અને મહારાજ આમ મંદ હસ્યા. ત્યારે મુક્તમુનિ મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ કેમ હસ્યા? ત્યારે મહારાજે કહ્યું કે આ બ્રહ્માનંદ સ્વામી છે એ ચાંદલો કરે છે પણ હજી એમાં સુધારો થઈ શકે એમ છે. ડૉક્ટર સ્વામી જેવું બોલ્યા, એટલે કે હજી એમાં થોડોક સુધારો થઈ શકે એમ છે, પણ આ મુક્ત મુનિ છે એ આ કેસરનું તિલક કરે છે તે એટલું સરસ કરે છે કે આખા બ્રહ્માંડમાં એમના જેવું કોઈ ભાલે તિલક કરી શકે નહીં. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીના ભાલ સામે જોયું કે કેટલું સુંદર તિલક કર્યું છે. ફરી વખત અરીસામાં પોતાનો ભાલ જોયું, મહારાજ કે કેટલું સરસ તિલક અમને પણ કરી આપ્યું છે. મુક્ત મુનિ જેવું તિલક કોઈ બ્રહ્માંડમાં કરી શકે નહીં. એકદમ સ્ટ્રેટ ને પરફેક્ટ કરતા આ સવે આપણે તો જોયું નથી એટલે આપણને ખબર નથી, પણ એ કેટલી સામાન્ય અને નાની ક્રિયા કહેવાય અને એક રોજિંદી ક્રિયા કહેવાય, પણ એમાં પણ મહારાજ કોઈની વિશેષતા પારખી શકે છે એ કેટલા બધા ગુણ પ્રશંસક હોઈ શકે. કારણ કે આપણી રોજિંદી ક્રિયા અને આવી સામાન્ય હોય એમાં તો કોઈએ તિલકમાં સહેજ નીચેથી ઉપાડ્યું હોય, કોઈએ સહેજ ઉપરથી ઉપાડ્યું હોય, એકાદ બે દોરાવાનો ફેર હોય તો કોઈ એમાં જાણ ન થાય, ખબર પણ ન પડે આપણને. પણ આવી એક નાની અને રોજિંદી ક્રિયા અને આટલી બધી સરખી મળતી આવતી ક્રિયા દરેકના ભાલ ઉપર, એમાં પણ કોઈ વિશેષતા હોય મહારાજ પકડી શકતા અને એની પ્રશંસા કરી શકતા, એ મહારાજ એકદમ ગુણ પ્રશંસક હતા. પ્રમુખ સ્વામી મહારાજ 1994 સાલમાં મુંબઈથી અહીંયા લંડન પધારેલા, સાથે બધા સંતો હતા. લંડન અહીંયા ઉતર્યા અને ત્યાં દાદરો પરથી આમ પ્લેનમાંથી નીચે એટલે ન્યૂઝ તરફ આવતા હતા ત્યાં સ્વામી આમ પાછળ સંતો સામે જોયું અને સ્વામી બોલ્યા, સ્વામી કે આપણે બધા જ ત્યાં મુંબઈથી અહીંયા બેઠેલા અને આપણે બધા બેઠા અને પછી મુસાફરીમાં આપણે પાક કાઢીને બાજુ પર મૂકી દીધી અથવા તો ઉપર ત્યાં લગેજમાં મૂકી દીધી, પણ આ શાસ્ત્રી છે એણે છેક મુંબઈથી પાક પહેરી રાખેલી ત્યાં લંડન સુધી હજી સુધી એણે કાઢી નથી. કે એક સામાન્ય ગુણ કહેવાય, એક નાની વાત કહેવાય, પણ સ્વામી કે માથે પાક મૂકેલી તેણે કાઢી નથી. કે 5-5.5 કલાકની જર્ની, પણ એક બે એ પત્રલેખનમાં સ્વામીશ્રી સાથે જોડાયેલા 94 સાલમાં, અને આ મુસાફરી દરમિયાન 2 કે 3 વખત સ્વામી સાથે પત્ર લઈને ગયા હશે અને સ્વામી જવાબ પણ લખી આપે છે, પણ સ્વામીએ નોટિસ કરી લીધું, પોતાની પાસે 1-2 વાર આવ્યા હશે વચ્ચે વચ્ચે અને લાંબા સમય સુધી બેઠા પણ હશે પત્રનું કામકાજ કરવા માટે, પણ સ્વામીની નજરમાં આવી ગયું. સ્વામી કે આપણે બધાએ પાગ ઉતારીને મૂકી, પણ શાસ્ત્રીએ ઠેઠથી પાગ માથે ને માથે રાખેલી. કે પણ જો એક સામાન્ય અને એક નાનો ગુણ કહેવાય, પણ છતાં સ્વામીનામ હૃદયમાં સ્પર્શી ગયો અને સ્વામી એની પ્રશંસા કરી શક્યા. આ એક રોજિંદી ક્રિયાની વાત છે. અને સહેજે આટલી લાંબી મુસાફરી હોય તો આપણે ધારીએ છીએ જેમ ગાડીમાં હોય કે પ્લેનમાં કે સંતો પાક કાઢીને બાજુ પર મૂકી દેતા હોય, જેમાં કંઈ ખોટું નથી, પણ એક જણાએ રાખી તો સ્વામીને જરા ગમ્યું અને સ્વામી એની પ્રશંસા કરી. તો આવી રીતે એ જેમ નાના ગુણની પણ મહારાજ એ પ્રશંસા કરતા અને એ દ્વારા એ સાધકને વધારે દ્રઢતાથી એક ઉત્સાહ અને ઉમંગથી એ અધ્યાત્મ માર્ગે ચાલવાનું હંમેશા બળ મળતું, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આવી ગુણની જ્યારે પ્રશંસા કરે ત્યારે સહેજે આપણા બધાના અંતરમાં એમ થાય કે ઓહો, જો સ્વામીની નજરમાં હું આવી ગયો ખરો તો સંતો કે હરિભક્તો હોય આપણને બધાને, નાના મોટા તમામને, એ આપણને અધ્યાત્મ માર્ગે સાધના કરવાની વિશેષ એને આપણને બળ મળતું હોય છે. તો આવી રીતે પોતે ગુણ પ્રશંસક હતા અને પોતે એ પ્રશંસા કરી શકતા. અને આ તો એક સ્થૂળ ક્રિયાની વાત થઈ, પણ એવો કોઈ વિશેષ આધ્યાત્મિક ગુણ હોય તો એ પણ મહારાજને સ્પર્શી જતો, એમ પ્રમુખ સ્વામી મહારાજને સ્પર્શી જાય તો સ્વામી પણ આવી રીતે કહેતા હોય છે. એક વખત મધ્યના 27મા વચનામૃતમાં મહારાજ જ્યારે વાત કરતા, એટલે વાત કરતા કરતા મહારાજે કહ્યું કે આ મુક્તાનંદ સ્વામી છે એની કોરનું અમને એટલું તો જણાય છે કે પ્રથમ કદાચ કોઈ વિષયના સંબંધમાં એ આવી જાય અને એમાં એ લેવાઈ જાય, પણ પછી પાછા એ વિષયથી બહાર નીકળી જાય છે. મહારાજ એવા શબ્દો વાપર્યા છે, મહારાજ કે પછી એને વિષય બંધન નથી કરી શકતા, પ્રથમ એક વખત આંટીમાં આવી જાય પણ પાછા છૂટી જાય છે. પછી તો મુક્તાનંદ સ્વામી તો બહુ જ મુમુક્ષુ અને મહારાજને પૂછ્યું કે મહારાજ પ્રથમ એક વખત આંટીમાં આવી જવાય છે એમાંથી મુક્ત થવાનું શું કારણ અથવા તો કેમ આવી જવાય છે? પણ મહારાજ આટલું એક મુક્તાનંદ સ્વામી વિશે કહી શક્યા કે એની કોરનો અમને આટલો તો વિશ્વાસ છે કે એ આવી રીતે વિષયની આંટીમાંથી નીકળી શકે છે. એટલે આવી રીતે મહારાજ કોઈ એવો આધ્યાત્મિક ગુણ કોઈ સંતનો હોય એ પણ મહારાજને આમ સ્પર્શી જતો અને મહારાજ એની પ્રશંસા સભામાં કરી શકતા. એમ સ્વામીશ્રી પણ ઘણા બધા એવા સદગુરુ સંતો આપણા, એમના ગુણો છે એને સ્વામીશ્રી પ્રશંસા કરી શકે છે. નાના સંતો હોય એની પણ સ્વામી આવી રીતે ઘણા બધા એવા આધ્યાત્મિક ગુણોની પણ પ્રશંસા પ્રશંસા કરી શકે છે. એક લૌકિક આવડત તો ઘણી વખત હોય, પણ આવા કોઈ વિશેષ ગુણો હોય. સ્વામી ત્યાં રવિવારની સભામાં એક વખત અમદાવાદમાં બેઠેલા અને સ્વામી ત્યાં સભામાં કથા વાર્તા કરતા હતા. એ વખતે અન્ય મંદિરના થોડાક સંતો એ ત્યાં ખરીદી કરવા માટે ત્યાં અમદાવાદ આવ્યા હશે. સ્વામી ત્યાં સભામાં બેઠેલા બધા સંતો જોયા. એ વખતે જે સાંજે જ સમયે ત્યાં પહોંચ્યા હશે, બીજે દિવસે એમને ખરીદી બધું કરવાનું હતું, એટલે સાંજે રવિસભામાં સ્વામીનો લાભ મળે, દર્શન થાય, એટલે સાંજે જ પહોંચી ગયેલા. અને સ્વામી ત્યાં ભાદરાથી બધા સંતો આવેલા, એમાં શ્રીજી સ્વામી છે ભાદરામાં, બહુ શ્રદ્ધાથી પોતે વર્ષોથી ગામડે ફરે છે, ઠાકોરજીની સેવા પણ બહુ શ્રદ્ધાથી કરે છે. અને ઘણી વખત તો એવો વિશેષ ભક્તિભાવ, રાત્રે ઠાકોરજી પોઢે તો ઠાકોરજીના પગ દબાવે. હવે આરસની મૂર્તિના પગ દબાવવા એ તો શ્રદ્ધા માગી લે ને, પણ ઘણી વખત તો પોણો કલાક કલાક કલાક સુધી ઠાકોરજીના પગ દબાવે. ખૂબ શ્રદ્ધાથી પોતે સ્વામિનારાયણ ભજન કરતા કરતા આ બધી સેવા કરતા હોય છે. પણ એમની સાથેના મંડળધારી ઘણા બધા બદલી ગયા, એ જોડ તરીકે એવા ને એવા રહ્યા છે. અને હવે તો એ પોતે પણ મંડળધારી છે ને, બધે શ્રદ્ધાથી ફરે છે, પણ ખૂબ ઉત્સાહથી એમણે આ બધી સેવા કરી છે. સ્વામી એમને આવેલા બેઠેલા જોયા અને સ્વામી કે આ આપણે વાત કરીએ છીએ કે એકાંતિક થવું છે, બ્રહ્મરૂપ થવું છે, નિર્વાસનિક થવું છે, સ્વામી કે આપણને થાય એમ કેમ થવાય? સ્વામી કે આ શ્રીજી બેઠા એમ કહીને સ્વામીએ શ્રીજી સ્વામીને ઊભા કર્યા. સ્વામી કે ઊભા થાવ, બધાના દર્શન થાય. અને પછી ઊભા કર્યા અને સ્વામી એકદમ આમ કોન્ફિડન્ટલી આમ પોતાની પાટ ઉપર હાથ પછાડીને, સ્વામી કે આ લાકડાને સંકલ્પ થાય તો અમારા શ્રીજીને સંકલ્પ થાય, એવી વાત સ્વામી તે વખતે સભામાં કરેલી. તો આવી શ્રદ્ધાથી સ્વામી કોક વખત આવા સંતો હોય, અત્યંત ગુણિયલ આવા આધ્યાત્મિક રીતે પણ પોતે આગળ વધેલા હોય, નાના દેખાતા હોય સંતો, આમ સામાન્ય દેખાતા હોય, પણ સ્વામીને એવો કોઈ જબરજસ્ત એનો આધ્યાત્મિક ગુણ સ્પર્શી ગયો હોય તો સ્વામી વાત કરતા હોય છે. સંત શિબિરમાં તો 400 સંતોની હાજરીમાં ભર સભામાં સ્વામી કે આપણે આત્મારૂપે વર્તવાની મહારાજે વાત કરી, આ ત્યાગ સ્વામી બેઠા, ત્યાં ગયેલો સ્વામી બેઠેલા, સ્વામી કે સાક્ષાત આત્મારૂપે વર્તે છે, સાંકળી શિબિરમાં સ્વામીએ વાત કરેલી. તો આવી રીતે જેમ મહારાજ પણ એવા સંતોના ગુણની પ્રશંસા કરી શકતા, સંતો શું કામ, કોઈ હરિભક્તો હોય એના પણ ગુણની પ્રશંસા એ મહારાજ મુક્ત મને કરી શકતા, એમ સ્વામીશ્રી પણ એકદમ મુક્ત મને કરી શકે છે. મહારાજે દીનાનાથ ભટ્ટને કહ્યું પ્રથમના 30મા વચનામૃતમાં કે તમારા જેવો કોઈ બુદ્ધિશાળી હોય અને 2-3-4 સ્થૂળ ગાંઠ પકડ્યામાં આવે, પણ એક સ્થૂળ ગાંઠ પણ, એટલે કે મને આ સંકલ્પ થયો, મને આ જગત સંબંધી કે વિષય સંબંધી એક વિચાર આવી ગયો, એક આમ સ્પર્શ થઈ ગયો, એ સંકલ્પ થઈ ગયો, એ ત્યાંથી આમ પસાર થઈ ગયો હૃદયમાંથી, બુદ્ધિમાંથી એવો એક અણસાર આવવો અથવા તો એનું એક જાણપણું આવવું, એ ઘણી મોટી આધ્યાત્મિક સ્થિતિ કહેવાય. બાકી તો આપણે લોલમ લોલ કથામાં બેસે ત્યાં સુધી કથાના શબ્દો બધા સાંભળતા હોય, વચનામૃત સ્વામીની વાતો વાંચે ત્યાં સુધી બધી વાત ચાલતી હોય, અને પછી તો બાહ્ય રીતે જુદું ચાલતું હોય ને અંતરમાં તો શું ચાલે છે સવારથી સાંજ સુધી કોણ જાણે, ભગવાનને સ્વામી બે જાણે, બાકી તો આપણને ખબર નથી પડતી કે અંદર તો નહીં. પેલો કાર્ડિયોગ્રામ લે તે વખતે બધા એટેચ કરેલા હોય અને સ્ક્રીન ઉપર આમ સાઇન વેવની જેમ આમ થયા જ કરે છે, આમ કન્ટિન્યુઅસ એમ અંતર ચાલતું જ હોય, આપણને ખબર ના હોય. મહારાજ કે દીનાનાથ ભટ્ટ તમારા જેવા કોઈ બુદ્ધિશાળી હોય એને આમ સ્થૂળ ગાંઠ પકડ્યામાં આવે, પણ આ દીનાનાથ ભટ્ટને આટલી પણ એક આધ્યાત્મિક સ્થિતિ પણ મહારાજે ઓળખી શક્યા અને એની પ્રશંસા કરી શક્યા, એને બિરદાવી શક્યા. સ્વામી એક વખત મુંબઈમાં હતા અને સવારે અલ્પાહાર લેતા હતા, સિટી કાકા ત્યાં હશે અને એમને સ્વામીને સહેજે પૂછ્યું કે સ્વામી આમ અક્ષરધામનું સુખ કેવું હશે? ત્યારે સ્વામી કે સિટી તમારે ક્યાં એ પ્રશ્ન પૂછવાની જરૂર છે, તમને જેવું આવે છે એ અક્ષરધામનું સુખ, એનાથી બીજું શું આવી શકે? કે સાહેબ કે તમને જે અખંડ રહે છે અને કાયમ આવે છે એ અક્ષરધામનું સુખ, તમારે ક્યાં પ્રશ્ન પૂછવાની જરૂર છે? કે પણ જો આવી રીતે કોઈ હરિભક્તની આવી સ્થિતિ હોય તો સ્વામીશ્રી બધાની હાજરીમાં પણ એક મુક્ત મને નિખાલસપણે લેશ માત્ર પણ ઝાંખપ અનુભવ્યા વગર પોતે ગુરુપદે છે એવું જાણપણું, સર્વોચ્ચ છે એવું જાણપણું રાખ્યા સિવાય નિખાલસપણે સ્વામીશ્રી પ્રશંસા કરી શકતા હોય છે. તો મહારાજના જીવનમાં આવા અનંત ગુણો હતા, એવા અનંત ગુણો આજે પ્રમુખ સ્વામી મહારાજમાં છે એ આપણને તાદ્રશ દેખાય છે, એ એમના વ્યક્તિત્વની સામ્યતા છે. તો જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે, એ વાતો આપણે 4 દિવસથી સાંજે આપણે સાંભળતા હતા. એના અનુસંધાનમાં આજે આપણે આ 3 ગુણો જોયા કે શ્રીજી મહારાજને જેવી જીવ પ્રાણી માત્ર ઉપર દયા હતી એવી સ્વામીને છે, શ્રીજી મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા એવા સ્વામી પણ છે, અને શ્રીજી મહારાજ જેવા ગુણ પ્રશંસક હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાનના પ્રતાપથી કોઈ મોટી સિદ્ધિ ગતિને પામ્યો હોય, ભગવાનના પ્રતાપ, ભગવાનના પ્રતાપ વિના કોઈ કાંઈ બને નહીં. ભગવાનના પ્રતાપ બધું થાય, નાનો બાળક હોય તો બધું કરી શકે. એટલે ભગવાનના પ્રતાપથી કોઈ મોટી સિદ્ધ ગતિને પામ્યો હોય તો પણ તે સત્સંગમાં નાના મોટા સૌ કોઈ સંતો હરિ ભક્તોનો મન કર વચને દાસ થઈને રહે અને સૌને ઘટતું સન્માન કરે, માન આપે, ભગવાનના ભેગ તો ભગવાનના પ્રતાપથી. તો શું કહેવું, ભગવાનના પ્રતાપથી કોઈ મોટી સિદ્ધ ગતિને પામે. બહુ મોટો પ્રખ્યાત હોય, નામના હોય, સત્સંગમાંય નામના હોય, આવી બધી મોટી સિદ્ધ ગતિને પામે. પણ એના લક્ષણ શું, આમ આમ આમ કરીને એ લક્ષણ મોટી સિદ્ધ ગતિને પામે તો પણ તે સત્સંગમાં નાના મોટા સૌ કોઈ સંતો હરિભક્તોનો મન કરો વચને દાસ થઈને રહે. દાસ થઈ ગઈ, ગમે એટલો મોટો પણ તો દાસ ભણવા આવે તો શોભે. ભગવાનના પ્રતાપથી મોટી સિદ્ધ ગતિને પામ્યો હોય તો પણ તે સત્સંગમાં નાના મોટા સૌ કોઈ સંતો હરિભક્તોનો મન કરો વચને દાસ થઈને રહે અને સૌને ઘટતું સન્માન આપે. બહુ સન્માન આપે તોય કામનું નહીં, અને ઓછું આપે તો બધાને થાય મનમાં કે હું તો આટલો મોટો અને આટલું આપ્યું, એ તો બધા. પણ આ સત્સંગમાં બેલેન્સ કરવાની હોય, બેલેન્સ. તમને કોઈ માટે બહુ ભાવ થઈ ગયો હોય અને તો એ બોલવામાં ભલે તારા મનમાં ભાવ થઈ ગયા પણ બોલવામાં ઘટે એમ કરવું પડે, નહીં તો ઇમ્બેલેન્સ થાય અને ઈર્ષ્યા માનનું કારણ બને. ભગવાનના પ્રતાપથી કોઈ મોટી સદગતિને પામ્યો હોય તો પણ તે સત્સંગમાં નાના મોટા ટાબરિયા ના કહે, મુક્તો કહે, આજે ટાભર્યો લાગે પણ કાલે તો એકાંતિક થઈ જાય અને સૌને ઘટતું સન્માન કરે, માન આપે, માન માગે નહીં. આપણે માન માગીએ છીએ એટલે તકલીફ થાય છે, ઘણી તકલીફ થાય, બહુ તકલીફ થાય છે. માન તમે માગો ને ઘણું દાસ થઈને પ્રોબ્લેમ સોલ્વ, અક્ષરધામનું સુખ આવે. અને માન માગે, સ્વામિનારાયણ ભગવાન આગળ કહે, માન બધા કામ બગાડી નાખે છે, માન બધા કામ બગાડી નાખે. એ માન જેમાં પડ્યું, માન જેમાં પડ્યું એ બધું નકારું થઈ જાય. તો આ સત્સંગની રીત છે. આ સત્સંગમાં સત્સંગ બહાર તો માન જ, બધાને માન જોઈએ છે, એ સત્સંગની રીત નથી. દાસ થઈને રહે એ સત્સંગની રીત છે. ભગવાનના પ્રતાપે કોઈ મોટી શીલ ગતિને પામ્યો હોય તો પણ તે સત્સંગમાં નાના મોટા બધા નાના આમ કરી ના નાખે, નાના ને એને એને ઘટે એમ આપે બધું હોય છે, નાનાને ગણતા જ નથી. હરિભક્તો નાના હોય અને ઉંમરમાં મોટા પણ નાના હોય એટલે લોકને દેશ ગણતા જ નથી, આમ કાઢી નાખે છે. તો એ રીત નથી સત્સંગની. સૌને ઘટતું સન્માન કરે, માન આપે. જો માન માગે નહીં, માન આપે. માન આપે ને એને અક્ષરધામનું સુખ આવે, અને માન માગે કચરો. વરી જેવો મુખ પર ભાવ તેવો અંતરમાં ભાવ રાખે તે સત્સંગમાં મોટો જાણો. અહીંથી બોલે લિપ ડિવોશન પણ અંતરમાં ભાવ હોવો જોઈએ તો એ સત્સંગમાં મોટો. બીજી બધી વાત નથી કરી, સત્સંગમાં કોને મોટા ગણવા, કોને મોટા ગણવા. આવા લક્ષણ હોય એ ખૂણામાં બેઠો હોય, ખૂણામાં પર્વતભાઈ તો ખૂણામાં બેસતા હોય, કોઈ ઓળખે નહીં, પણ તો એ મહારાજની દ્રષ્ટિ અને મહારાજની દ્રષ્ટિ જીલવા જેવી છે. બીજા કોઈની દ્રષ્ટિ હવે કામની નથી, શ્રીજી મહારાજની દ્રષ્ટિ જીલવા જેવી. તે એમાં મહારાજે કહ્યું, જેવો મુખ પર ભાવ તેવો અંતરમાં ભાવ રાખે તેને સત્સંગમાં મોટો જાણો. સંતની કૃપા થાય ત્યારે શ્રીહરિને ઓળખવાની અલૌકિક મતિ પ્રાપ્ત થાય. જો શ્રીહરિની કૃપા થાય તો મારી મેતે જાતે ઓળખી જ ના શકો. ભગવાનની કૃપા હોય તો જ બધું આગળ કામ ચાલે. સંતની કૃપા થાય ત્યારે શ્રીહરિને ઓળખવાની અલૌકિક મતિ પ્રાપ્ત થાય છે. સંતની કૃપા વિના કોટી પ્રકારે જતન કરે, જો સંતની કૃપા કોટી પ્રકારે જતન કરે તો પણ અલૌકિક મતિ કોઈ કાળે આવતી નથી. હડતાલ સિક્કો મારી દીધો સ્ટેમ્પ, કોઈ કાળે ભગવાનની ભગવાનને સંતની કૃપા થાય તો બધું જ કામ થાય. તમને થાય મનમાં કે મારે લીધે થયું છે, પણ તો એ તમારે લીધે તમને કોણ પૂછે છે. અનંત કોટી બ્રહ્માંડમાં જી તમે તો કોઈ ગણતી માની અને તમે આમ આમ કરો. સંતની કૃપા થાય ત્યારે શ્રીહરિને ઓળખવાની અલૌકિક મતિ પ્રાપ્ત થાય. સંતની કૃપા વિના કોટી પ્રકારે જતન કરે તો પણ અલૌકિક મતિ કોઈ કાળે આવતી નથી. જેને ભગવાન વિના બીજા કોઈ ચાહના ઈચ્છા નથી, ભગવાન વિના ઉપરથી તો કામકાજ કરે. ગુરુદેનભાઈ પર્વતભાઈ મોટા તો એ કામકાજ કરતા બધું કરતા, પણ અંતરની વાત જુદી છે. મહારાજ કે જેને ભગવાન વિના બીજી કોઈ ચાહના ઈચ્છા નથી તેને સદા શ્રીહરિ નિકટ વસે છે. હોય ને આ લોકમાં તમે જેની સાથે હિત પ્રીત હોય એ તો આ પાસે જ હોય. તમે હજાર માઇલ દૂર હોય તો તમારી પાસે જ છે, તો શ્રીહરિ કેમ નહીં. જેને ભગવાન વિના બીજી કોઈ ચાહના ઈચ્છા નથી, એક ભગવાન સિવાય ભગવાન 24 કલાક, એટલે બીજું બધું કામકાજ કરે એ કામ પૂરતું, પણ અંતરમાં તો ભગવાન છે. એને સદા શ્રીહરિ નિકટ વસે છે. હોય ભગવાન જાય ક્યાં, એવા ભક્ત હોય એની પાસે જ ભગવાન વસે. જો બીજી ચાહના રાખે, બીજી ઈચ્છા ભગવાન વિના બીજી ઈચ્છા રાખે તો હરિ તેટલા દૂર રહેશે. છેટે સમનકટ જીવનું ખાતું તપાસે ત્યારે આ હિસાબ મળે છે. અંતરદ્રષ્ટિ કરવી પડે, નહીં તો ફૂલ્યો ફાટ્યો ફેર્યો કરે અને કોઈ પ્રાપ્તિ ના થાય, ઝીરો માઇનસમાં જાય. તપાસ કરે, આ તપાસાનું બહુ ભાગ્યશાળી હોય એ પોતાના દોષ જુએ તપાસે, નહીં તો બીજાનો જ વાંક કાઢે રાખે. આવો છે, આમ છે, તેમ છે, પણ અને પોતે એકાંતિક છે એવું રહે. જો બીજી ચાહના રાખે તો હરિ તેટલા દૂર રહેશે. જીવનું ખાતું તપાસે ત્યારે હિસાબ મળે છે. પોતાને અંતરદ્રષ્ટિ કરવી પડે, સખત કરવી પડે. જેમ બીજાને ખખડાવીએ છે, હલાવી નાખે છે, એમ પોતે પોતાને ખખડાવે હલાવી નાખે તે અંતરદ્રષ્ટિ કરે તો એમાંથી સાર નીકળે, મુદ્દો નીકળે. જીવનું ખાતું તપાસે ત્યારે આ હિસાબ મળે. જ્યારે સંતની સેવા કરે છે ત્યારે શ્રી હરિ તે જીવનું ઉદ્ધાર તરત કરે છે. તરત ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ કોફી આવે એ તરત જ તમને ખાતું ઉધાર રાખે નહીં, તરત ચૂકી દે. સેવા પણ મંદ મધ્ય ને તીવ્ર એમ ત્રણ વેગથી થાય છે. સેવા પણ ત્રણ વ્હાઈટ પેટ્રોલ કહે છે, એકદમ ફરક. મારાનો બોલ પડ્યો નથી ને તોડી જાય. સેવા પણ મંદ મધ્ય ને તીવ્ર એમ ત્રણ વેગથી થાય છે. સમજવું હોય તેને તીવ્ર વેગથી સંતની સેવામાં મંડી પડવું, એમાં જ માલ છે. સંતની સેવામાં બધું જ આવી જાય, તો જે જોઈએ એ મળે તમને સંતની સેવા. અને સંત તો સારનું સાર આપે, એમને ભગવાન વાલા છે, ભગવાન આપે તો મુદ્દો આવી ગયો. સમજવું હોય તેને તીવ્ર વેગથી સંતની સેવા મંડી પડવું. મોક્ષ કરવાની ભગવાનની રીત પણ અનંત પ્રકારની છે. જો ભગવાન અનંત ઉપાય, અનંત પ્રકાર મોક્ષ કરવાની રીત ભગવાનને આવડે છે. મોક્ષ કરવાની ભગવાનની રીત પણ અનંત પ્રકારની. અક્ષર મુક્તો પણ તેનો પાર પામતા નથી, તો બીજા શું પામે? અક્ષર મુક્ત એક મુક્ત હોય, અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરે, અનંત એક જ મુક્ત હોય. તો મહારાજ કે એવા મુક્તો પણ ભગવાન, અક્ષર મુક્તો પણ તેનો પાર પામતા નથી. મુક્તો અનંત પ્રકારના, પણ અક્ષર મુક્તો એટલે અક્ષરધામનો સંબંધ ધરાવે એ અક્ષર મુક્ત કહેવાય. અને બીજા બધા ધામના મુક્ત જ કહેવાય, પણ અક્ષર મુક્તની વાત શ્રીજી મહારાજ સાથે કનેક્શન હોય. અક્ષર મુક્તો પણ તેનો પાર પામતા. શ્રી હરિની મરજી જાણી તે મુજબ વર્તતા હોય તેને પરમ એકાંતિક સંત જાણે. અને મહારાજની જો એકવાર ગુણાધિતાન સ્વામી મહારાજે ગુણાધિતાન પૂછ્યું કે સ્વામી કાળ લાવ કે તૂટ્યું લાવ, કાળ લાવ કે તૂટ્યું લાવ, બેમાંથી એકદમ પસંદગી આપી. તો સ્વામીએ કહ્યું તૂટ્યું લાવ એટલે 15 દિવસમાં પતી જાય બધું ખેલ. તો રઘુવીરજી મહારાજે કહ્યું સ્વામી બહેની ના પાડવી હતી, તમને ચોઈસ આપ્યું હતું. સ્વામી કે ભગવાનની મરજી એકની તો હતી જ, એ તો પૂછે કેમ, પૂછવાનું કારણ આ છે. તો જો અને આપણે ધડદન સ્વામી બહેની ના પાડવી, આપણે વિચાર્યા વગર કાંઈ કરે ધડાવી દઈને, પણ સ્વામી મહારાજની મરજી જાણતા હતા, એકની મરજી તો હતી જ. તો એવી રીતે મરજી મહારાજ કામ શ્રીહરિની મરજી જાણી તે મુજબ વર્તતા હોય તેને પરમ એકાંતિક સંત જાણવા. તેને એક શ્રીહરિનો જ દ્રઢ વિશ્વાસ છે ને એટલે જ તેને બધાથી અધિક કહે છે. ને ભગવાન જે રીતે રાખે તેમાં સદાય મગન રહે છે. આપણે તો કંઈક કઠણ દેશકાળ આવે ઢીલા થઈ જઈએ, પણ ભગવાન મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડે. રીતે રહેવું તેને એક શ્રીહરિનો જ દ્રઢ વિશ્વાસ છે. શ્રીહરિનો જ દ્રઢ વિશ્વાસ એટલે મહારાજ સ્વામી મુક્તો એની એ રીતે એમની મરજી જાણીને વર્તે. અને મૂર્તો મહારાજે કહું મારી મરજી નારે કોઈથી તળું ન તોડે, એટલે મુક્તો હોય આ હોય તો પણ મહારાજની મરજી પ્રમાણે રે ચાલે. તેને એક શ્રીનો દ્રઢ વિશ્વાસ છે ને એટલે જ તેને બધાથી અધિક કહે છે. ને ભગવાન જે રીતે રાખે તેમાં સદા મગન રહે છે. શું કહ્યું, જે રીતે રાખે પછી સદા મગન રહે, ઢીલો પોચો ના થઈ જાય, પોદરા જેવો ના થઈ જાય. મારાની ઈચ્છા જ ગમે દુઃખ આવે સુખ આવે પણ એમાંથી એમાં મગન રહે. આજે મારે ઘેર થાય લીલા લે એવી રીતે રહે. સદાનંદભાઈ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે આવા સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય ને બીજા મશરૂના ગાદલામાં સુવાડી મૂકે તો પણ નરકમાં નાખે એમ સમજવું. એટલે સાધુની મહત્તા છે. સાધુ હોય એ ગમે એમ કરે, ખાસડા મારે કે તમારે પાલન પોષણ કરે, પણ તોય સાધુની મહત્તા છે. એવા સાધુ આપણને મળ્યા છે. પ્રમુખરાય મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, એ બધા એવા સાધુ મળ્યા છે કે એ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય, બીજા મશરૂના ગાદલા સુવાળી મૂકે તો એ નરકમાં નાખે. એટલે આટલો તો ફેર છે, ક્યાં નરક ને ક્યાં અક્ષરધામ. એટલે આપણે આ સમજવું અને આ સમજીને આપણે જે કરવાનું હોય એ કરવું એમ સ્વામી કહેવા માગે છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે આ કર્મક્ષેત્ર છે તે અહીં એક ઉપવાસ કરી ને બદ્રિકા આશ્રમમાં 100 ઉપવાસ કરી ને શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરી તે બરાબર થાય છે. આ કર્મક્ષેત્ર છે એટલે અહીં આપણે એક ઉપવાસ કરીએ તોય બદ્રિકા આશ્રમના 100 ઉપવાસ તુલ્ય છે, શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરે તે બરાબર થાય છે. શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરે તો એક આપણે અહીંયા એક ઉપવાસ કરીએ તો એ સરખું થાય. અને આ ઘડી આ પળ ને આ સાધુ કોટિકલ્પે પણ મળવા દુર્લભ છે. આ આપણે શ્રીજી મહારાજ અને સંતો પધાર્યા એ બહુ મોટી વાત છે. આ લોકમાં ના આવ્યા હોત તો તમે ચક્રાવમાંથી પાર પડત નહીં, જન્મરણ જન્મરણ જન્મરણ. પણ એ ચક્રાવ તોડી નાખ્યો, આવા પુરુષ ભગવાન અને સંત પધાર્યા કે આ ચક્રાવ તોડી નાખ્યો અને આપણે સૌરી ગતિ અક્ષરધામ બાજુ જવા માટે તૈયારી થાય છે. નહીં તો ક્યાં અક્ષરધામ, ક્યાં આપણે કોઈ રીતે મેર ના ખાય, એ મેર પડી ગયો. બહુ મોટી વાત, અતિ કૃપા કહેવાય. આ પણને આ સાધુ કોટિકલ્પ પણ મળવા દુર્લભ છે, પણ મહિમા જણાતો નથી કેમ જે મનુષ્ય આકૃતિ છે. આપણે જે જોઈએ આપણે એક સાધુ બીજા સાધુ આ બધા સરખા લાગે અને મનુષ્ય આકૃતિ છે. જે ગુણાતીતાન સ્વાઈ 500 પરમહંસો નો તખતો બનાવવા આવ્યો એમાં ગુણાતીતાન સ્વામી આઉટરાઇટ દેખાતા કારા. તમે તખતામાં આવું દેખાતું હશે તો ખરેખર કેવા હશે? તો પંત અક્ષર બ્રહ્મ ગુણાતીતાન સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે. તે અક્ષર બ્રહ્મના દર્શન કે આ લોકમાં દેવલોકને ઇન્દ્રને એને દર્શન ઘણા દુર્લભ છે. અને આ લોકોમાં પૃથ્વી ઉપર આપણે રાજા મહારાજાને મળવું ઘણું દુર્લભ છે. તો એ બધું 83 માડીએ ત્યારે આપણને જણાય કે આપણે કેટલા ભાગ્યશાળી છે કે આવા સાધુ મળ્યા. પણ મનુષ્ય આકૃતિ છે એટલે બધું ડૂલ થઈ જાય, આપણે બધા સરખા લાગે. પ્રમુખ સ્વામી યોગી આપા અને આપણે પણ સરખા દેખાય. આ તો જ્ઞાન છે એટલે આપણે વિશિષ્ટ આપણે એમને માનીએ છીએ, પણ તોય ખાવા પીવામાં આ બધી ક્રિયામાં સરખા જ લાગે. તો એ ભાવ રહે છે જ, મનુષ્યાકૃતિ છે એ ભાવ રહે છે જ આપણને કે આપ થોડા વિશેષ માની, પણ બધું ખાવું પીવું બધું આપણા જેવું છે એવી રીતે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું. જે સ્વામી મોટાનો મત એટલા જે જેટલા જળભર સુખજી એના પણ એ બધાનું મત દેહ દમન ઉપર, દેહ દમન ખાવ, તાલમેલ ના કરવું. અનેક પ્રકારે દેહ, અનેક પ્રકારે કોઈ પણ રીતે દેહ દમન ઉપર જવું, કે રોજ ખાતા હોય તો એક ટાણું ખાય, બીજી એટલે ટૂંકમાં દેહ દમન ઉપર જવું, તાલમેલ કરવું નહીં. હાલ દેહને લાલન પોષણ કરવું બરાબર, પણ અને તમારી ઇન્દ્રિયો છે એ વિશે બાજુ દોડે એ એમ ના કરવું. મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું અને ટાળ તડકો ભૂખ તરસ તેનું સહન કરવું, પણ કેવળ દેહનું જતન કરવું નહીં. કેમ કે મોક્ષના માર્ગમાં દેહ એક ફાયદાકારક છે, કે દેહ ના હોય તો આપણે કંઈ કરી શકીએ નહીં. પણ એ છતાંય પણ દેહનું દમન કરવું, અનેક પ્રકારે દેહનું દમન કરવું અને તાળ તડકો ભૂખ તરસ તેનું સહન કરવું, પણ કેવળ દેહનું જતન કરવું નહીં. આપણે જો દેહનું જતન થાય છે જ, ગમે એવું કરો તો દેહનું જતન થાય છે, પણ બુદ્ધિશાળી હોય, મોક્ષનો ખપ હોય તે એને આ બધું અનેક પ્રકારે ટાળ તડકો ભૂખ તરસ તેમ સર માનસીમાં નહીં આપણે ગોઠવીએ છીએ, પણ ખરેખર દેહ કરીને તાળ તડકો બધું સહન કરવું. એટલે માનસીમાં આપણે બેસીએ અને જો આ મને આ ભૂખ તરસ એમાં મારી વૃત્તિ જતી નથી, એટલે એ વૃત્તિ ના જાય તો પણ દેહ દમન કરું. ભૂખ તડકો ભૂખ તરસ આ બધું સહન કરું. તો આ સ્વામીએ આવું લખ્યું તો આ ખરેખર એને ઉલ્લંઘવું નહીં, આ મર્યાદામાં રહેવું. આપણને ભગવાને દેહ આપ્યો છે, પણ દેહનો ઉપયોગ ખાલી મોક્ષ માટે જ થાય, બીજા કોઈ કારણ નહીં. તો જેમ ગાડીમાં બ્રેક હોય, એક્સલેટર હોય, બધું હોય, પણ એ જે ચાલક છે એ જે રીતે વાપરવું પડે ગાડી એ રીતે ચલાય તો બરાબર છે. નહીં તો બધું હોવા છતાંય રોલ્સ રોયસ ગાડી હોય, બધું હોય, પણ જો ચાલક બરાબર ના હોય, એનું મનમાં વૃત્તિ બરાબર ના હોય, તે એક્સિડન્ટ કરે જ. એટલે ગાડીનો કંઈ મેળ નથી, મર્સિડીઝ હોય કે બીજી ગમે હોય ગાડીને, પણ ચાલક એ ડ્રાઈવર છે, એનો એની મનની વૃત્તિ બરાબર બધું કરે છે. તો તેમાં આપણે ચાલક છીએ. આપણે દેહને ગમે જવા ના દેવું, કંટ્રોલમાં રાખવું અને ભૂખ તરસ યાદિક બધું વેઠવું. એ સ્વામીએ કેટલી સરસ વાત કરી, પણ મોક્ષનો ખપ હોય તો જ એને આ વાત પકડાય, નહીં તો જવા દે. અને પછી ઘણી વાર એવું થાય કે ઘણી વખત આપણે 5-10 વર્ષ તપ કર્યું હોય, દેહ દમન કર્યું હોય, અને પછી છૂટું મૂકે તો એમાં બધું પેસી જાય. જેટલું બધું કર્યું હતું એ બધું પેસી જાય. તો યોગી બાપા, અમે ગોંડલ હતા, ગોંડલ બાપાને ખુરશીમાં લઈ જતા હતા, તે બધા વાસણ ઉટકતા હતા. તો બાપા ખુરશી ઊભી રાખી, પછી કે સ્વામી બાપા કે મને ઈર્ષ્યા આવે છે. બધા કે કેમ ઈર્ષ્યા આવે છે? તે કે સ્વામી આ તમે આ બધા વાસણ ઉટકે સેવા કરે છે એ આપણે બધું બંધ થઈ ગયું એટલે ઈર્ષ્યા આવે છે કે આ લોકો સેવા કરે છે, એટલે માલ ખાટે છે, સેવા ભક્તિ બધું કરે એમાં માલ છે. એ સ્વામીને કહેવાનું હતું કે ઈર્ષ્યા આવે છે, આ રીતે કે અમે રહી ગયા અને આ બધા ઉઠ તો હવે સ્વામીએ તો

मेरी इच्छा रखे। स्वामीनारायण हरे स्वामी वात करीजे, महाराज ने कहेली वात करीजे, महाराज कहजे करोड़ वाहने करीने एक मनवार भराय, ए 100 करोड़ मनवार भरवी छे एटला जीवनु कल्याण करू छे। जो 100 करोड़ आ विचार कही तो एटली मोटी वात, કરોડ વાહણે કંઈ એક મનવાર ભરાય, કરોડ વાહણ મારે એક મનવાર ભરાય, અને એવી 100 કરોડ મનવારો ભરવી છે, 100 કરોડ મનવાર એટલે બધા આવી ગયા જે પોઝિટિવ હોય, અને આ બધું જે આ લાઈનમાં આવી જાય તો એનું કામ થઈ જાય। પણ વાણમાંથી કૂદીને પછી બહાર જાય તો એ ઠેકાણે ના પડે, પણ ભગવાનને અનુકૂળ થાય, મોટા પુરુષને અનુકૂળ થાય એ રીતે ગોઠણ કરી તો તમે ભયો તે એટલા જીવનું કલ્યાણ કેમ થાય, તો પછી હવે આટલા બધા જીવનું કલ્યાણ કેમ થાય, તો સ્વામીએ કહ્યું, પછી એમ વિચાર કર્યો છે અમારું દર્શન કરે તેનું કલ્યાણ, વળી એમ વિચાર કર્યો છે અમારું દર્શન કરે તે કેટલાક જીવને થશે, મારાને દર્શન કેટલા જીવને થશે, માટે અમારા સાધુના દર્શન કરે તેનું પણ કલ્યાણ, એટલે અમારા સાધુ બધા અત્યારે જેટલા બધા સાધુ છે એનું દર્શન કરે તેનું પણ કલ્યાણ, પછી વળી ત્યાં વિચાર થયો છે સાધુનું દર્શન પણ કેટલાક જીવને થશે, સાધુનું જે 1100થી આપણે કેટલાક થશે, આખી પૃથ્વીમાં કેટલાક જીવ છે, માટે અમારા સત્સંગી દર્શન કરે તેનું પણ કલ્યાણ, અમારા સત્સંગીને હોય કરે તેનું પણ, સત્સંગ દર્શન કરે તેનું પણ કલ્યાણ, ને સત્સંગીને જમાડે ને એનું જમે, ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ, એ સર્વેનું કલ્યાણ કરવું છે, એટલે બધી રીતે છૂટ મૂકી દીધી સ્વામી। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખલો કર્યો તે અમે રાજી થયા, વધુ કાર્ય ધર્મશાળાનું બાંધવી હતી ત્યાં બધા ડાકો બધો બહુ કર્યો એમાં તો રાજી થયા અમે, એની વાત તે ભગવાન રાજી થઈ રહ્યા, એટલે અમે રાજી થયા ભગવાન રાજી થઈ રહ્યા, ને આવા સાધુનું દર્શન તો પાંચ મા બાપને બારી નાખે એવું છે, પણ એવો મહિમા નથી, ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે, આનંદના ફુવારા છૂટે, છોલા ના આવે, ને આવા સાધુનું દર્શન થાય તો પંચ મા બાપને બાળી પણ બાળી નાખે એવું છે। હવે કેટલો મહિમા છે પંચ મા બાપ, એટલે શું કહેવાય આ મહિમા, સ્વામીએ કહ્યું ને એવો મહિમા હોય પણ એવો મહિમા નથી, મૂળ કારણ છે આ બધું, આપણે હરીએ ફરીએ તો આવો મહિમા હોતો નથી, અને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદનો ફુવારા છૂટે, ખરેખર મહિમા હોય અંતર, આપણે કેટલા બધા જોયા છે હરિભક્તો એના અખંડ, ખાલી ટેમ્પરરી નહીં, કલાક બે કલાક નહીં પણ અખંડ આનંદમાં રહે, ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે, અને આ તે કંઈ વાતો છે, આ તો અક્ષરધામની વાત પર છે, અહીંયા પૃથ્વી પર આવે તો સામાન્ય મનુષ્ય જેવા દેખાય,

Öyle. Tema gotakhi ji ખાઈશ પીએ છે ને આપણે ખાઈ જ પીએ છીએ અને એવી રીતે મહિમા નથી રહેતો. પણ બધાનું ખાવું પીવું બધું બધું જુદું છે. આ તો અક્ષરધામની વાતો છે, પણ સાંખ્ય વિના કસર રહી જાય ને સાંખ્યવાળાને તો આ લોક સર્વે નરક જેવું લાગે છે, પણ ક્યાંય માલ મનાય નહીં. જે આ વિચારમાં આપણે પડવું, રાખ્યું, આ વાંચી જવું નહીં કે અટકવું છે. આપણે ગામમાં ફરીએ તો જે વાત આપણે ગમતી હોય એ વાતમાં મન અટકે. દુકાને જતા હોય તો દુકાનમાં તો અનંત પદાર્થ હોય, પણ આપણે જે ગમતું એમાં મન અટકે. એટલે એવી રીતે સ્વામી કહ્યું કે આવી વાતો છે એમાં મન અટકવું જોઈએ. એટલે ટૂંકમાં આપણે વિચાર કરો, વિચાર માગી લે છે, બધું હળહળ હળહળ વાંચી નાખ્યો એવું નહીં. એવા હજાર વખત વાંચીએ તો કાંઈ પત્તું પડે, એક જ વખત વાંચ્યું હોય અને આવા શબ્દો પકડીને એને ગોઠીએ અને આપણે જે કામ હોય એના ઉપર લાવીએ તો કામ થાય. ને સાંખ્યવાળાને તો આ લોક સર્વે નરક જેવું લાગે છે, પણ ક્યાંય માલ મનાય નહીં. જો આ પૂરા સંતો હતા કે મહારાજને માનસી કંઈક શું જમાડવું, બધું વિષ્ટા જેવું છે, કેવું ધરવું. પણ એમાં મહિમા સમજીને આ બધું દિવ્ય છે, જે ભગવાન આગળ મૂકાય બધું દિવ્ય છે એમ માનીને ધરવું. પણ ઓલું જ્ઞાન, અતિ જ્ઞાન લગાડવું નહીં તો ઇસ પાર કે ઉસ પાર જો નદી કેનાલ હોય ને, કેનાલમાં આપણે ડૂબકી મારીએ તો પણ અતિ જોર કરીએ તો ઓલી પાછળ પૃથ્વી ઉપર આવી જઈએ, તેવું નહીં. એટલે માપમાં, એટલે ટૂંકમાં આ બધું દિવ્ય છે એવું માનીને બધું સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે યુક્ત બધું દિવ્ય. અને ત્યાં આવું મન અટકવું જોઈએ. પણ આપણે તો છોલામાં ને બીજા બધામાં મન અટકે અને એનું સુખ લઈએ. પણ આ દિવ્ય વાતો, આ દિવ્યતા છે, બધું દિવ્ય છે એમ કરીને બધું છોલા આવે તો વાંધો નહીં. પણ છોલામાં વિચાર આવવો જોઈએ, હરિભક્ત જે હોય મહિમાનો વિચાર આવે અને પછી ઝોલા ખાય તો વાંધો નહીં. જે યોગીઓ પર ઝોલા ખાતા રહે પણ તો એ ધીરે, એ તો એ ઝોલા ખાતા હતા, એ વહેલા ઉઠતા હતા અને બધું ભગવાન સંગીત ક્રિયા કરતા હતા, એમાં જ ઝોલા આવે. અને આપણે ઝોલા આવે ને સ્વામીને ઝોલા આવે સરખું ના ગણવું. એમના ઝોલા તો અંદર અક્ષરધામ અક્ષરધામની વાતો હોય. સદાન સ્વામી મહારાજની જય. અને ભગવાનનો જે ભક્ત હોય, તમે પોતાને ભક્ત માનતા હોય તો, અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ, ગઈકાલે પૂજા સંવાદમાં હું આત્મા છું કેટલા લોચા હતા, પૂજામાં જ કેટલા લોચા, હું આત્મા છું.
અને ભગવાન જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ આ જ કામમાં આવે છે, બીજું કાંઈ કામમાં, બીજા કોઈ બળ કામમાં નહીં આવે. બુદ્ધિબળ, શક્તિ, શારીરિક શક્તિ અને બીજા બધા જે હોય એ કોઈ કામમાં નહીં આવે. એક આત્મબળ છે, એ સર્વોપરી છે, એ બધા બળને હટાવી દે અને પોતે દૈહિક રીતે નિર્બળ હોય, ટટ્ટુ દુબળા હોય, પણ સવાર તો તાજા હોય. એટલે એ આપણે શારીરિક બળ એ કોઈ ગણતી માની એ જુદી વાત છે, આત્મબળ છે એ સાવ જુદી વાત છે. અને એમાં આપણે જો ભગવાનના ભક્ત હોય તો એમાં એન્ટ્રી થવી જોઈએ. તો બધા ભાઈ ઘણા બધા પ્રશ્નો ઉકેલ આવી જાય, ઘણા બધા પ્રશ્નો શારીરિક, માનસિક, બીજા બધા ઘણા પ્રશ્નો ઉકેલ આવી જાય તમારે. અને એ બળ વધારતા રહેવાનું. તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના મહાત્માનું બળ એ બે બળ જોઈએ. અક્ષર ને પુરુષોત્તમ બે આવી ગયા, પણ એ બળ જોઈએ. ઠાલો ઠાલો બોલવા માટે નહીં, જે બોલા સંવાદમાં બોલતા હતા એવી રીતે નહીં, ખરેખર એ બળનો ઉપયોગ કરવો પોતાના માટે. રોજ પડે પડે એને આ બળનો ઉપયોગ કરીને પોતાની સ્થિતિ બાંધી, એટલે જેને કંઈ કોઈ ટોચો વાગે નહીં અને ગમે એવું થાય તો પ્રશ્ન જ ના થાય. અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાન બળ તથા ભગવાનના માતાનું બળ એ બળ એ બે બળ જોઈએ. તમે આ બે બળનો ઉપયોગ કરો, પણ તો એ માની લેતા નહીં કે મને તો સંપૂર્ણ થઈ ગયું આ બે બળ. જો આ સંવાદમાં પૂજામાં કેટલી પોલ હતી, તે પોલ નીકળે તમારે આ બે બળ. એટલે ટૂંકમાં આ સત્સંગ તો દિવસે દિવસે વધારતા રહેવાનું, અને એનો અંત જ ના આવે. અંત ક્યારે આવે? ત્યારે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ થયા હોય ત્યારે અંત આવે. ત્યાં સુધી તો આપણે ખેંચી રાખવાનું અને આ બળ બે બળ વધારતા રહેવાનું. અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના મહાત્માનું બળ એ બે બળ જોઈએ. બધું આવી ગયું, અનંત બ્રહ્માંડનું તંત્ર બધું આ બે બળમાં ચાલે છે. તે આત્મનિષ્ઠા તે શું? મહારાજ અધર પદ્ધર રાખતા નથી, સ્પષ્ટતા કરે આત્મબળ શું, આત્મનિષ્ઠાનું બળ એટલે શું, એટલે તમને ખબર પડે. તો જો બહુ વેદ વિધાન ભણવાનું નથી, ઊંધે ભાંગે લટકવાનું નથી, મારે સીધે છે. એક તો નિષ્ઠા હોય પછી બધું કામ આવે, નિષ્ઠા ન હોય તો કાંઈ કોઈ કામમાં ન આવે. એ રીતે આપણે માનીએ લીધી છે, બધા સત્સંગી હોય અને નિષ્ઠા તો હોય, તો એને માટે વાત છે. તે આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવો, બહુ મોટી સિદ્ધિ છે. અને આજે હાથમાં આવી જાય, ચાવી હાથમાં આવી જાય,
अखंड सुख शोर પોતાના આત્માને હવે આપણે ગમે એમ 100 વખત બોલીએ હું આત્મા છું, દેહ નથી, એમ ના ભગે. જો બાળકોએ બધી રજૂઆત કરી એમાં યોગીઓ આત્મનિષ્ઠાનું બળ, આત્મનિષ્ઠાવાળા પુરુષ હોય મળે એના થકી થાય, એમને આત્મા બકે કાંઈ ના થાય. બકે રાખો, બકે 1000 વર્ષ બકે રાખો, કાંઈ ના થાય. અને આખી દુનિયામાં આ જ કરે છે બધા. એને ભગવાન આવ્યા નથી એટલે શું કરે બિચારા. એને આમાંથી પતાવી દેવું પડે જેટલું બને, પણ એમાં બરકત ના આવે. મારે કે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ જોઈએ તો બધું કામ થાય. અને એવા પુરુષ મળે બીજો કોઈ જરૂર નથી, એ બધું જ કરશે. આપણે કોઈ તાકાત કોઈ કંઈ કરવાની, તો પોતાના દેહ આત્માને દેહથી પૃથક જાણવું. અને પછી બીજી બધી ગડબડ ચાલે છે એની વાત આવે છે. અને સાધુ ભેળા રહેતા હોઈએ, સાધુ ભેળા રહેતા હોઈએ એટલે અમારા સાધુની વાત આવી. અને સાધુ ભેળા રહેતા હોઈએ તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય, અહીં આત્મનિષ્ઠાન જરૂર પડે. બીજી મોટી મોટી વાત કરતો હોય પણ અહીંયા બોલાચાલી થાય ને બધા એમાં લેવાઈ જાય. અને સાધુ ભેળા રહેતા હોઈએ ત્યાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય. અને ધીરજ જોઈએ, ધીરજ, ધીરજનું બળ હોય તો બધું એ પણ બળ છે. ધીરજ બધું ઘણી બધી ઉકેલાઈ જાય. એ તો ચડતો ને ચડતો રંગ રે ઓરખોસ રીતે વાત કરે. તો સાધુમાં હોય તો સાધુ તો ભેગદારી હોય એ સાધુ આમાં એની વાત છે. તો જેવું હોય તો આવી વાત થાય. એટલે એમાં તમારે પણ સાવધાની રાખવાની, કોઈને જોઈએ તમારે મૌન રહો, તમારે બીજા 5 જણને ભેગા કરીને વાત નહીં કરવાની આ સાધુ આવા છે ને આવા છે. એટલે સત્સંગ છે ને તમારા પોતા માટે છે, પોતા માટે છે. અને સાધુ ભેળા રહેતા હોઈએ ત્યાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો અહમમત્વ થાય, બધું બગાડ અહમમત મારું તારું. એમાં નાની નાની બાબતમાં, નાની પદાર્થમાં મોટો ઝઘડો થાય. સમાજમાં પણ એવું થાય, એક અણસમજણ હોય. સમજીને જો આપણે સાસુ વહુનો ઝઘડો અનાદિકાળથી ચાલતો આવે છે બરે, તો પ્રમુખ સાહેબ મહારાજે એકવાર કહ્યું હતું એક હરિભક્ત કે તારો વહુ ના માનતો તારી દીકરી માનજે. કેટલો પેલો બધું સાસુ તરીકે માને છે એટલે રોવા ચડતું, પણ દીકરી તરીકે માને કોઈ પ્રશ્ન નહીં. તથા કોઈક જાતનો અમમત્વ થાય અને પછી આપણો વિચાર છે કે પતિ પત્ની હોય તો પતિએ શું ધારું કે હું સારો પતિ કેમ થાઉં,
અને પત્ની એમ કેમ ચાલે કે હું સારી પત્ની કેમ બનું, આટલું કોઈ ઝઘડો ન કોર્ટ કચેરી બધું નથી. બે કલમ છે ભૂરી જાય. દંડો પછાડે તથા માન ક્રોધ સ્વાદ લોભ કામ મત્સરિષા એ આદિ અવગુણની પ્રવૃત્તિ થાય. એ મારે ચોખવટ કરી કે બધા અવગુણની વાત નહીં કરી, સ્પેસિફિક એક એક જુદા પડે છે, એ તો આપણે બધું સમથળ થઈ જાય કે દેહ નાશવંત છે, પણ નાશવંત કેવી રીતે નાશવંત છે એ મારી વ્યક્તિ કરે છે. કાનના દોષ અવગુણ જણાવે છે, કાનના દોષ અવગુણ જણાવે એમ બધા વ્યક્તિ કરીને મહારાજ સ્પષ્ટતા કરે છે. એ અધિક અવગુણની પ્રવૃત્તિ થાય ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોઈએ, જો પોતાના દેહરૂપ માને લઠ્ઠા બ્રેન્ડ માને લઠ્ઠો બ્રેન્ડ પોતાના આત્માના તે લઠ્ઠો બ્રેન્ડ જ કહેવાય. અને જો આત્મા પોતાને ન જાણતો હોય તો સાધુનો અવગુણ આવે. આ બધી પ્રવૃત્તિ ત્યાંથી શરૂ થાય. મારું તારું બધા ઊંડે ઊંડે મારું તારું જ હોય, નહીં તો ઉપરથી દેખાય નહીં આમ તેમ. પણ મારું તારું હોય હોયા વિના કામ આગળ વધે જ નહીં. અહમ હોય જો પોતાને આત્મા ના જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે, તેમાંથી એનું બહુ ભૂંડું થાય ને પોતે હિલોરે ચડે બીજા બધા એના જોગમાં આવે, એને બધાને આ જાઓ જાઓ જાઓ કરે. અને જે ભારે કજ્જો થાય એક નાની બાબતમાંથી એટલા મોટા મોટા ઝઘડા થાય છે. માટે પોતાને દેહથી પૃથક આત્મા જાણો, આ દવા છે. દવાની ઔષધિ ઔષધિની આપણે ભસ્મ છે. અમે બધું કેટલું બધું આવી જાય. માટે પોતાને દેહથી પૃથક આત્મા જાણો. જો સ્વામીએ કહ્યું કથા કરે કીર્તન કરે વાતો કરે પણ આ દેહ તે હું નહીં એમ ન માને, માટે આઠે પોર ભજન શું કરો, હું આત્મા છું દેહ નથી. આત્મા છું એ તો બરાબર છે, દેહ નથી એ ભારે પડે. હું આત્મા છું બધા બોલે, ઓલા સંવાદમાં ઓલા બોલે પહેલું સ્ટાર્ટિંગ જ આત્મા છું, પણ દેહ નથી એ માનવું અઘરું પડે. એમાં બધા કેટલા લોચા નીકળી જાય, દેહ નથી. માટે પોતાની દેહથી પૃથક આત્મા જાણો. ને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કડબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, એવો છે. આમાંથી કજ્યો બધ આખી દુનિયાની જે કોર્ટ કચેરી બધી ચાલે છે આમાંથી જ છે, આમાંથી જ. કેટલી સુંદર વાત છે. એમને મેં આ બધું જ્ઞાન ના હોય એમને આવી રીતે જાણ બધું કેટલું બધું નીકળી જાય. બધી કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, એવો છે. અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે. આત્મા એ તમારે આ ઉપર લઠ્ઠા બધા ચોટેલા છે, એક એક ઉકલતો જાય પછી આત્મા બધા લઠ્ઠા નીકળતા જાય.
અને પછી આત્મા દેખાય તમને. અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણ પણ યુક્ત છે. મોટી વાત જે તેજ તો આ સૂર્યમાંથી કેટલો નીકળે છે, આખા બ્રહ્માંડ તેજ તેજાયમાન કરે, પણ એ જાણ પણ યુક્ત નથી, એને કોઈ જાણ પણ નથી સૂર્યના પ્રકાશને. પ્રકાશ છે અરે આપણા બધા આખા બ્રહ્માંડ પ્રકાશ છે, પણ એને જાણ પણ નથી કે હું આ પ્રકાશ છું, અને એવી કોઈ વાત નથી. અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યના કિરણ તે તો જળ છે. જો અગ્નિની જ્વાળા એમાં કોઈ અગ્નિ હોય એટલે કોઈ બાળક આવે કે વડીલ આવે વૃદ્ધ આવે એને કોઈ દયા નથી, બધાને ભારે. એટલે એને કોઈ જાણ પણ નથી કે આ બાળક છે એને દયા ઉપર દયા રાખવી, કોઈ એવું કંઈ જ્ઞાન નથી. તેજસ્વી છે, બધા આખા બ્રહ્માંડને તેજાયમાન કરે, પણ જાણ પણ નથી. અને આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવું તેજસ્વીને જાણ પણ યુક્ત છે, અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યના કિરણ તે તો જળ છે. કેમ જે મારા દૃષ્ટાંત આપે, કેમ જે તેને આંગળી રડીએ તો ખસે નહીં. સૂર્યનો પ્રકાશ આવતો હોય તો આંગળી રડે તો ખસે નહીં. અને બીજી વાત મહારાજ કે તે આંગળી રડે તો ખસે નહીં, અને કીડી હોય ને તેને આંગળી રડી તો ખસીને અવરી ચાલે. એકદમ સહેલું દૃષ્ટાંત હોય, જો પ્રયોગ કરજો. અને સૂર્યના કિરણ આવે તો કંઈ ખસે નહીં, એ તો જે રીતે ચાલતું જ ચાલે. પણ કીડી હોય તમને આગળ વિઘ્ન મૂકે તો અવરી ફરીને ચાલી જાય, એ તેને આંગળી રડી તો ખસીને અવરી ચાલે. માટે આત્મા તે જાણ પણ યુક્ત છે. આત્મામાં આટલો ફેર છે, બીજી બધી બ્રહ્માંડમાં બધી કેટલી બધી તેજાયમાન છે, બધું છે, પણ એને જ્ઞાન નથી, હું પણ નથી એને. માટે આત્મા એ જાણ પણ યુક્ત, અને એને સૂર્ય અગ્નિ જેવું કહીએ, એને સૂર્ય અગ્નિ જેવું કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે, તે માટે કહીએ છીએ. હવે હીટર ને બોઈલર હોય, હવે એને જ્ઞાન નથી. નાનું બાળક હોય ગમે એને અડે તો ચમકારો બોલાવી દે. અને આપણે મનુષ્ય એ જાણ પણ યુક્ત છે, એટલે શું કહેવું શું બોલવું એ બધું જ્ઞાન હોય અને એ રીતે વર્તે. માટે આત્માને જાણ પણ યુક્ત છે, અને એને સૂર્ય અગ્નિ જેવો કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે, તે માટે કહીએ. અને એ આત્મા અનેક યોનિને પામ્યો છે, અનેક યોનિને પામે. આપણે આ પહેલો જન્મ નથી, અત્યારે અનંત જન્મ લીધા છે, અને એમાંથી બહાર લેવામાં નીકળવા માટે આજે સાંજે વિધિ છે, વર્તમાન વિધિ. હવે બહાર નીકળવા માટે આ છે આ મંત્ર. અને આત્મા અનેક યુનિયન પામે છે, અને એમ કહેવાય છે જે જેટલું સમુદ્રનું પાણી છે, સમુદ્રનું પાણી કેટલું છે, અને ખાલી આપણે એક ભાગ તૂટ્યું, એટલે મચ્છો ડેમ મોરબી, કેટલું બધું હોનાર, કેટલું બધું બધું આખું ગામ ને શહેરને ડૂબાડી દીધું. તો સમુદ્ર આખું હોય અને એ તૂટે, એ ભગવાને મર્યાદા બાંધી છે, એ એમનું કામ કરે છે.
પણ ધારો કે ધારો આપે છે સમુદ્ર તૂટે અને કેટલું બ્રહ્માંડ ડૂબાડી દે, પૃથ્વી ડૂબાડી દે એવું થાય. અને આત્માને કેટ પામે છે અને એમ કહેવાય છે કે જેટલું સમુદ્રનું પાણી છે, જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાયો છે. કેટલું દૂધ ધાયો છે એટલે કેટલા જન્મ લીધા છે આપણે કેટલો બધા. અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરણો છે તો પણ મર્યો નથી. અનેક પ્રકારે કોઈ અકસ્માત પા દેહ મરે છે, આત્મા મરતો નથી. અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરણ છે તો પણ મર્યો નથી. જેવો છે તેવો ને તેવો જ છે, આત્માની આ ખૂબી છે. એટલે આત્મબળ, આત્માનો પાવર આવે અને સમજે અને એનો ઉપયોગ કરે, ઉપયોગ કરતા નથી. હવે રિઝર્વમાં રાખે છે અને કૂચા પડ્યા છે અને કચરો ખાઈએ છે. જેટલું સમય પાણી તેટલું જીભ પોતાની માતાનું દૂધ ધાવે. અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મળો તો પણ મર્યો નથી. જેવો છે જેવો છે તેવો ને તેવો જ છે. અને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહરૂપ માનતો હતો ત્યારે પણ ન મર્યો, તો હવે એનું જ્ઞાન થયું ત્યારે તે કેમ મરશે એવો એ આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું. હવે આ સત્સંગી સ્વામીજી વાત કરી, કથા કરે, કીર્તન કરે, વાતો પા દે તે હું એમ ના માને, એ બધું કરે બધું, પણ આ એ મૂળમાં છે એ પોતાને આત્મા ના માને. આત્મા આત્મા માનવું જોઈએ. દેહ તે હું નથી એમ માને ઘણું બધું આ બરાબર સમજવાનું અને સમજે જ છૂટકો. એકાંતિક ભાવના પમાશે જ નહીં. આ વાત તો સમજવી પડે. તો અત્યારથી આજથી શરૂ કરી દઈએ.

પણ ભારતમાં એક કાર્યક્રમ ચાલતો હતો ટેલિવિઝન ઉપર, તમારામાંથી કેટલાકે કદાચ સાંભળ્યું હશે, કોણ બનેગા કરોડપતિ, કદાચ સાંભળ્યું હશે અહીંયા હતું ને. હા, એની અંદર ઘાટકોપરમાંથી એક યુવક એ બન્યો. આમ કરોડ તો રૂપિયા આવે પણ પેલો ટેક્સમાં કપાઈ જાય, પણ 60-1 લાખ રૂપિયા એને આવ્યા. જો રૂપિયા કમાવા માટે, ડોલર કમાવા માટે જુદા જુદા ઘણા બધા માર્ગો છે. કોઈ મજૂરી કરે છે, કોઈ નોકરી કરે છે. અમારા ડૉક્ટર આરજી એ મેડિકલ પ્રેક્ટિસ કરે છે. વિનુભાઈને બધા મોટેલ ચલાવે છે, કોઈક ફરી રેસ્ટોરન્ટ ચલાવે છે, કોઈક બીજું કંઈક કરે છે, કોઈક ખેતી કરે છે. આપણા ભારતની અંદર ઘણા બધા માર્ગો છે, પણ આ કરોડપતિ થવાનો માર્ગ, એની અંદર પેલા પ્રશ્નો પૂછે અને પછી એમાં જવાબ આપવાના, તો જેમાં બુદ્ધિ આવી. એટલે બુદ્ધિથી પણ પૈસા કમાઈ શકાય છે. પણ બીજો એક માર્ગ છે જે આપણા સંતો અને ઋષિમુનિઓએ આ બધા બતાવેલા છે. આ બધી જુદી જુદી ટેકનિકો છે, મને એક ટેકનિક આ બતાવી છે. અને એમાં શું બતાવ્યું છે કે સંપ ત્યાં સંપત્તિ. સંપત્તિ એટલે વેલ્થ, એટલે ડોલર, પૈસા. તો સંપ હશે તો સંપત્તિ આવશે. પણ એથી આગળ એક વાત કરે છે કે સંપ એ જ સંપત્તિ. સંપ હોય તો સંપત્તિ આવે એ તો બરાબર છે, થોડું સમજાય એવું છે. પણ એક આગળની વાત શું કરી છે આ, કે સંપ એ પણ સંપત્તિ છે, અને ખરી સંપત્તિ એ છે. ધારો કે તમારી વેલ્થ ગણાવે કે ભાઈ તમારી વેલ્થ ગણાવો દિલીપભાઈ, એટલે તમે ગણાવો ભાઈ આ મકાન એના આટલા ડોલર, આ મોટર આટલા ડોલર, પછી આટલી બધું ઘરનું ફર્નિચર એના આટલા ડોલર, અને આટલું બેંક બેલેન્સ એ તમે ગણાવો. પણ તમારા ઘરની અંદર જે સંપ હોય, કેટલા પરસન્ટેજ, 2%, 5%, તો એ વેલ્થ છે. હવે તમે ગણાવશો, પણ એ વેલ્થ છે. તો પહેલી વાત તો આ એક સમજવાની જરૂરિયાત છે, આપણી વેલ્થની વ્યાખ્યા બદલવી પડશે. જુદી એક જ વ્યાખ્યામાં આપણે ચાલ્યા જઈએ છીએ, એ આપણું અજ્ઞાન છે. એમાં થોડો સુધારો કરવાની જરૂરિયાત છે. આ એક એક એક વ્યાખ્યા બરાબર છે, મકાન, જમીન, ડોલર, દુકાન, બધું. પણ આ સંપ એ સંપત્તિ છે એ વ્યાખ્યા પણ સમજવાની જરૂરિયાત છે. અત્યારે જુઓ તમે, પહેલાં આપણે પૈસાની શું વ્યાખ્યા હતી, પહેલાં પૈસા જ આમ કોઈન્સ બધા. પણ હવે વ્યાખ્યા બદલાઈ, પછી ધીરે ધીરે નોટો આવી, લોકોને કાગળ યાદ લાગે, પણ એ પૈસા છે. પણ એમાંથી પછી ચેક આવ્યા. હવે નોટોમાં તો અમુક સુધી હોય બરાબર છે કે ભાઈ 100ની નોટ, 500ની નોટ, પછી એમાં બીજું કંઈ વધારે ના થાય. પણ ચેકમાં એક જ સાઇઝનો ચેક હોય, બધું લખેલું એક જ હોય, પણ કેટલા રૂપિયા લખી શકાય, એ તો જેટલો લખનારાની શક્તિ ઉપર લખાય. તો જો આવી ગયું ને ક્રેડિટ કાર્ડ, લ્યો એ તો એમાં કશું દેખાય જ નહીં, શું લખ્યું છે ને શું છે જ ખબર ના પડે, એની અંદર કેટલું બધું હોય છે. તો એ પણ છે ને, એમાં સંપ છે ને, એ પણ એક સંપત્તિ છે. હવે આને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે બે જણ છે, આપણે એક દિલીપભાઈને ચાવડા, બે જણ છે. હવે ધારો કે એ બે જણ સંપ્યા, સંપીને રહે છે. હવે ધારો કે એમને મુંબઈથી અમદાવાદ જવાનું છે, બંને નીકળવાનું છે, તો બંને સંપેલા છે, એટલે બંને એકબીજાના આમ સંપર્કમાં રહે છે, એટલે એને ખબર છે કે આ ટ્રેનમાં જવાનું છે. હવે ઘેરથી નીકળ્યા, પણ બંને ગાડીઓ તો છે નહીં, રિક્ષા ભાડે કરવાની છે. હવે જો સંપ ના હોય તો ડૉક્ટર ચાવડા પણ એક રિક્ષા ભાડે કરે, અને દિલીપભાઈ પણ રિક્ષા ભાડે કરે, એટલે બંનેના પૈસા ગયા. તો બે સંપેલા જે એક રિક્ષામાં જાય એક સ્ટેશન. હવે સ્ટેશને પહોંચ્યા, પણ રિઝર્વેશન તો કરાયેલું નથી, એટલે પછી ત્યાં જમ્પિંગ રિઝર્વેશન હોય છે. એ તમારામાંથી જે ત્યાંના રહેલા છે ને ખબર હશે, એટલે જમ્પિંગ રિઝર્વેશન. ટ્રેન અંદર દાખલ થાય ને એટલે જમ્પ કરીને અંદર પહોંચી જવાનું. એટલે પછી બે જણ સંપેલા છે, એટલે એક જણ સામાન સાચવે, અને દિલીપભાઈ છે જમ્પ કરીને અંદર રિઝર્વેશન કરી લે, અને નહીં તો તમારે કુલીને 25-25 રૂપિયા આપવા પડે.
એટલે 25 જાય, પણ બે સંપેલા છે, બે સંપેલાને સામાન સાથે કેમ નું કૂદવું, એટલે અંદર થયું બરાબર. પછી આગળ ચાલ્યા, હવે એને પહોંચવાનું છે અમદાવાદ. હવે રાત્રે ટ્રેનમાં તો જોખમ હોય છે, અહીં તમારે જેવું નથી, અહીં અહીંથી ટ્રેનો બધી અમે ફર્યા બધા આ બાજુ સ્વિટ્ઝરલેન્ડ ને એ બાજુ, ત્યાં તો બધું સેફ હોય છે, અહીં તો સંપૂર્ણ જોખમ. તમારી પેટી ક્યારે લઈ જાય ખબર ના પડે. હવે બે જણ સંપેલા હોય તો એક જણ સૂઈ જાય ને એક જણ જાગે, પછી પેલો જાગે ને પેલો સૂઈ જાય, એટલે બે સવાર આરામ પણ રાત્રે કરી શકે. એક જો 24 કલાકની મુસાફરી કરવી હોય, 12 કલાકની મુસાફરી કરવી હોય, એમાં સંપ હોય કેટલી સરળતા થાય, પૈસા બચ્યા, પૈસા ચોરાઈ જવાનો ભય ટરી ગયો, આરામ પણ મળ્યો, તો આખી જીવનની મુસાફરી છે. તો એની અંદર સમ છે ને એ બહુ જ જરૂરી છે. મહેસાણા જિલ્લાની અંદર એક સુખડિયા જ્ઞાતિ છે, એટલે લોકો આ મીઠાઈ બનાવે ને એનો વેપાર કરે. હવે લગભગ 50-60 વર્ષ પહેલાં અથવા એથી થોડા વધારે, એ જ્ઞાતિની અંદર એના કંઈક 4000 ફેમિલી કે એટલું કંઈક છે, એક પણ માણસ આમ લાખપતિ કહેવાયો તો કોઈ હતો જ નહીં, કંઈક સાધારણ એકાદ કોઈ ખૂણે ખાંચરે કોઈ હોય તો, પણ એ લોકો બધા સંપ્યા જ્ઞાતિવાળા, જ્ઞાતિનો સમ કર્યો કે આપણી જ્ઞાતિ ઊંચી આવવી જોઈએ. તો કે એનું પ્રિન્સિપલ શું છે, તો કે સંપ, દરેકમાં પ્રિન્સિપલ, કારણ કે સંપ છે, જેમ પૈસા હોય ને તમે વેપાર કરી શકો, પણ સંપ હોય તો કરી શકો. એ લોકોએ યુનિટીનું આખું એક ધોરણ ઊભું કર્યું અને જ્ઞાતિનો ધીરે ધીરે સંપ વધાર્યો. આજે સુખડિયા જ્ઞાતિની અંદર એક પણ માણસ મજૂરી કરવા વાળો નથી, બધાના સારા વેપાર ચાલે છે. પણ એ સંપમાં એ લોકોએ શું કર્યું, વર્ષે એકવાર ભેગા થાય, એક એક સિદ્ધાંત એવો એ લોકોએ કર્યો કે આખી જ્ઞાતિનું એક જ વખતે લગ્ન કરવાનું, લગ્નનો પ્રોગ્રામ એક જ દિવસ, બધા જ્ઞાતિવાળા સંપ્યા બરાબર છે, અને કોઈને માથે ટેન્શન નહીં, વાડી ભાડે રાખવાની નહીં, બેન્ડ બાજા એ લોકો સંસ્થા તરફથી આવે, બધું બધા પછી એકબીજાનો સહકાર આપ્યો. ટેન્શન તમારે છે ને એટલે તમે તમારો વેપાર બરાબર કરી શકો, નહીં તો તમે લગ્નના ટેન્શનમાં તમારો વેપાર શું કરો, બધું ડોરાઈ જાય અને ખોટો ખર્ચો થાય. કોઈ ખર્ચો જ નહીં, જે કંઈક પૈસા બચે એ પાછા જ્ઞાતિમાં જાય, એટલે જ્ઞાતિના ઉત્કર્ષ માટે વાપરે. વ્યવસ્થિત લગ્ન થાય, બધી જ્ઞાતિવાળા ઓટોમેટિક ભેગા પણ થઈ જાય, એટલે એકબીજાને મળે પણ ખરા, એકબીજાના સુખ દુઃખ જાણે, એટલે એની અંદર પણ એને પોષણ મળી જાય. એવા પ્રિન્સિપલ્સ એ લોકોએ રાખેલા કે લગ્ન થાય તો તે વખતે બધાને એક જ જાતનો હાર પહેરવાનો, એ સંસ્થા તરફથી જ મળે જ હાર પહેરવાનો, કે હું પૈસાદાર છું અને 500 રૂપિયાનો હાર પહેરું એવું નહીં, પછી એને મેરમાં રહેવું પડે. પણ બધા કોઓપરેટ થઈ ગયા અને એ રીતે આખું કર્યું, ધીરે ધીરે લોકો આગળ વધ્યા. આ તો પૈસાની રીતે આગળ વધ્યા છે બધા, પણ એ લોકોના સમાજની અંદર એક પણ માણસને મોટું વ્યસન નથી, એક પણ માણસ તમને એવો ન મળે જે દારૂ પીતો હોય, એક પણ માણસ એવો ન મળે કે ડ્રગ લેતો. એ લોકોને ખબર છે કે થોડાક યુવાનો, જે અત્યારે થોડી યુવાનીની બધી હવા આવી છે એને લીધે, તો એની અંદર કેટલાકને કદાચ આ બીડી છે કે આ ગુટકા બહુ પ્રસાર પામે છે, એ થોડું થોડું એવું છે, પણ તોય એ લોકોનું આખું વાતાવરણ એવું જમાયું છે કે કોઈ વડીલ હોય ને એની હાજરીમાં કોઈ બીડીને આપવી, એને સામો બેઠો હોય ને તો બીડીને આપવી, એને દેખતા કોઈ ગુટકો ચાવે નહીં હોય ને તો મળમ દબાઈ રાખે, એને ખૂણામ જીને ખાય તો સૂકી આવે. અને એ લોકો એ પણ એનો વિચાર કરે છે કે અમારે એવી રીતે પ્રેમથી બધાની સાથે કામ કરવું કે એ પણ નીકળી જાય. આખો એક નિર્વ્યસની સમાજ ઊભો થયો. તો જો પૈસા બચ્યા, એક તો ખોટા ખર્ચા જાય છે એટલે પૈસા બચ્યા, એક બધા વ્યસન આવે તો એમાંથી બધા ડૉક્ટરો પૈસા લઈ જાય એટલે એ જાય. રાજકોટની અંદર એક 11 વર્ષનો બાળક, એને જીભનો કેન્સર થયો અને જીભ કાઢી નાખવી પડી, એનું કારણ ગુટકા. પણ જો ના પેઠા હોય, પણ એ ના કેમ પેસે, કંઈક શું કરીએ, તો કે સંપમાં હોય તો ના પેસે, કોક એને પ્રેમથી કહે, બધા એ વાતાવરણમાં રહેતા હોય તો બીજા વિચાર પણ ઓછા આવે, જો આ પૈસા બચ્યા તો સંપત્તિ થઈ કે ના થઈ. તો આવું કેટલું બધું છે, આ બધું આપણે જોઈએ છે. એટલે ફેમિલી યુનિટી જે કરવાની છે, તો પહેલાં બધા આવે છે તો આપણે કમાવું છે ને, અને આપણે ત્યાં છે. તમે જુઓ, આજે મેં જે થોડું ઘણું અહીંયા હું 74થી આવું છું અને આ 2001ની સાલ છે ત્યાં સુધીમાં જોઉં છું, તમારા બધાના ઘણાની વાત સાંભળીએ જ છે,
ઘણા બધા સામાન્ય હતા, આજે બધા આપણે આગળ છીએ. ઇંગ્લેન્ડમાં આપણે આગળ છીએ, આપણા ભાઈઓ અહીં આગળ પણ આપણે આગળ છીએ બીજા કરતાં. ધીરે ધીરે કેટલી બધી મુશ્કેલીમાં બધા આવેલા હતા, અને એમાં તમારા કરતાં ઇંગ્લેન્ડમાં તો વધારે મુશ્કેલીમાં આવેલા, પણ બધા જ આગળ નીકળી ગયા છે. એનું એક કારણ આપણી ફેમિલી છે કે આપણે બધા ભેગા રહેવા ટેવાયેલા છીએ, પણ એમાં હજુ આપણે આગળ વધવાનું છે. જેટલા એમાં આગળ વધીશું તો આપણા ઘણા બધા પ્રશ્નો, પહેલાં તો આર્થિક પ્રશ્નો છે ઓછા થઈ જશે, અને પછી આગળની વાત કે સમ ત્યાં શું છે, તો એક બીજી વાત કરી છે, સમ ત્યાં જમ્પ. આ પેલો આ ઊભો થયો ને, એને ઊભો કરો, આ સાંભળ્યું ભાઈ તું ઊભો થા. સમ હું બોલું એમ બોલો, સમ ત્યાં જમ્પ. જમ્પ એટલે શું, શું કહ્યું? હું તમને પૂછું છું, જમ્પ એટલે શું? જમ્પ શબ્દ સાંભળ્યો છે? જમ્પ જમ્પ બસ બસ. એટલે અમારે એવું થયું હતું, અમે કંઈ કંઈ આ ઓર્લેન્ડો કે ત્યાં વાત કરતા હતા ને, પછી એટલાન્ટામાંથી ત્યાં આગળ એટલાન્ટામાં બધું કંઈક જમ્પ એટલે શું, એટલે બધા બાલ મંડળ બેઠું હતું એટલે બધા કૂદ્યા. તો એ કૂદવાનું નથી, કૂદવાનું ઓછું થઈ જાય એ જમ્પ. મન કૂદાકૂદ કરે છે ને એ શાંત થઈ જાય, આ મોટી વસ્તુ છે. સંપ હશે ને તો શાંતિ આવશે, એટલે અને એ તો બહુ મોટી વસ્તુ છે. તમે મલ્ટી બિલિયનર નહીં, મલ્ટી ટ્રિલિયનર થશો ને તો એ જમ્પ નહીં આવે, આ લખી રાખજો. પૈસાથી શાંતિ આવતી નથી, એનું એક સાધન જુદું જ છે કંઈ. એટલે બરાબર આનો ખ્યાલ રાખવાનો છે કે સંપીને રહેશો ને તો શાંતિ આવશે, નહીં તો પૈસા આવશે. પૈસા ઘણી રીતે આવે છે, નથી આવતું એવું નહીં, પણ શાંતિ નહીં આવે. એટલે તો બહુ જ જરૂર, ઓછા પૈસા હશે તમારી પાસે કદાચ, પણ જો સંપ હશે તો તમે વધારે સારી રીતે રહી શકશો. જીવનના બધા પ્રશ્નો, શારીરિક પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, સામાજિક પ્રશ્નો, માનસિક પ્રશ્નો અને અંદરના બધા આધ્યાત્મિક પ્રશ્નો, બધા પ્રશ્નોનું નિરાકરણ સંપની અંદર રહેલું છે. તમે જુઓ જાપાન દેશ ખબર છે બધાને, સેકન્ડ વર્લ્ડ વોરમાં જાપાનની શું પરિસ્થિતિ હતી, જાપાનનો ભૂક્કો બોલી ગયો હતો. હિરોશિમા અને નાગાસાકી ઉપર બોમ્બ પડ્યો, અને તે વખતે જે બધા માણસો દેશની પરિસ્થિતિ જોતા એ એવું કહેતા કે જાપાન 100 વર્ષે બેઠું નહીં થાય, 100 વર્ષ સુધી બેઠું નહીં થાય એવું ધારતા હતા. પણ બહુ જ થોડા વર્ષોમાં જાપાન બેઠું થયું નહીં, ઊભું થઈ ગયું. ઊભું થયું નહીં, દોડવા લાગ્યું. દોડવા લાગ્યું નહીં આમ મોટરની સ્પીડે દોડવા લાગ્યું. વચમાં મેં સાંભળ્યું હતું કે અમેરિકન હંફાવે, તમારો આટલો મોટો અમેરિકા દેશ છે અને ઘણી રીતે સમૃદ્ધ છે, પણ ઇકોનોમીની અંદર એ અમેરિકાને હંફાવતું, આવું થઈ ગયું. એનો લોકોએ સ્ટડી કર્યો છે કે એનું કારણ શું કે આખું અમેરિકા સંપ્યું. એ લોકોની આખી સિસ્ટમ કેવી કરી છે ખબર છે? ધારો કે એક ટેપ રેકોર્ડિંગ બનાવવાનું હોય તો ટેપ રેકોર્ડિંગ આખું એક ફેક્ટરીમાં ના બને, એના બધા સ્પેરપાર્ટને ડિવાઈડ કરી નાખે. એક સ્પેરપાર્ટ આ બનાવે, એક સ્પેરપાર્ટ આ બનાવે, એક સ્પેરપાર્ટ આ બનાવે. એક કંપનીવાળો હોય એ બધું કલેક્શન કરે, તે એસેમ્બલ કરે. હવે તમારો સ્પેરપાર્ટ તમારે બનાવવાનો હોય તો તમે ઘરમાં જ બનાવો, ઘર એ જ ફેક્ટરી થઈ ગઈ. 80-80 વર્ષના માણસો પણ કામ કરી શકે, નહીં તો કામ કરવું હોય અને વડીલો હોય ક્યાં કામ કરવા જાય, ટ્રાવેલિંગ કેમનું કરવું, શરીર કેમ, ઘેર બેઠા બેઠા બનાવે ને. પણ એ સંપની ભાવનાથી કર્યું, આખો દેશ સંપ્યો તો એ આગળ આવી ગયા. અને તમે જુઓ આ ઇઝરાયલ, ઇઝરાયલ કેવડું છે, 50 લાખની વસ્તી છે, અને કેટલા પ્રોબ્લેમ હતા એને, 5 ઇંચ વરસાદ પડે એક તો એ પ્રોબ્લેમ, ચારે બાજુના દેશો બધા દુશ્મન, એની વચ્ચે એને રહેવાનું, પણ એ લોકો માથું ઊંચકીને રહે છે અને કેટલા આગળ વધ્યા છે. આખી ડ્રીપ સિસ્ટમ ઇઝરાયલે આપી દુનિયાને, ઓછામાં ઓછા વરસાદમાં સારામાં સારું પકવે છે, એક્સપોર્ટ કરે છે, આશ્ચર્ય થાય. પણ એ સંપ, તો ગમે તે રીતે આગળ વધવા માટે સંપ એ બહુ અગત્યની વસ્તુ છે. હવે જ્યાં સંપ ના હોય
ત્યાં શું થાય એની વાત કરું. એક સેન્ટરની અંદર બે ભાઈઓ, બે સત્સંગી હા, અને બે અક્ષય પુરુષોત્તમના અને બે પ્રમુખ સ્વામીના, વ્યવસ્થિત સંપીને રહેતા અને બે પુશિંગ નેચરવાળા. પણ એક ભાઈ પરણ્યા, એક તો પરણેલા હતા, બીજા પરણ્યા એટલે થોડા પ્રોબ્લેમ શરૂ થયા. આ પાછા એ છે, ભેગા રહેતા હતા એ જ્યારે કામ પહેલાં શરૂઆતમાં કામ કરતા, ગામના સારા માણસો, બુદ્ધિશાળી માણસો, એમણે કહેલું કે બે ભાઈઓ જે રીતે અત્યારે રહે છે અને જે રીતે કામ કરે છે, એવું જો 5 વર્ષ સુધી કરશે, આ ગામની આ શહેરની પહેલા નંબરની પાર્ટી હશે. હા, કે કોઈ વ્યસન નહીં, કોઈ કુટેવ નહીં, કશું જ નહીં, અને હાર્ડ વર્કિંગ, ભગવાનને આગળ રાખવાના. પણ પેલા બીજા કંઈક પત્ની આવ્યા, એને થોડો ઓછો સત્સંગ હશે અને એમાં થોડી ડખર ડખર ચાલે, એટલે જરા થોડું છૂટું પડ્યું. છૂટું પડ્યું એટલે લોકો કોર્ટે નથી ગયા, જે બહાર ઝઘડા હોય છે એવા નથી. અત્યારે બી એ રીતે મળે છે, પણ વેપારમાં છૂટા થઈ ગયા, બંનેના વેપાર જુદા થઈ ગયા. એટલે બંને ટેન્શનમાં રહે, બરાબર કામ ના કરી શકે. બંગલા છે, મોટર છે, બેંક બેલેન્સ છે, પણ જે સંપ પહેલાં હતો ને એમાં થોડોક ફેર થઈ ગયો તો પ્રગતિ અટકી ગઈ. કંઈ આમ બગડી ગયા છે એવું નથી, છે લોકોને ખબર ના પડે કે એમાં કયું છે, બધું છે પણ છૂટા થઈ ગયા, તો જો પ્રગતિ અટકી ગઈ. એટલે આ સમ છે ને એક બહુ જ અગત્યની વસ્તુ છે. જેમ તમે કોઈ મિલકત ભેગી કરો, રકમ, મોટર કે બધું, તો એને સાચવવાનો વિચાર નથી કરતા? તમારા ડોલરની નોટો ટેબલ ઉપર છાપા પડી રહે છે એમ મૂકો છો, તો એને વિચારવું જોઈએ ને. તો આપણામાં જે સમ છે, તમે તમારામાં સમ નથી એવું નહીં, અહીંની આપણા જે બધા ભારતીયો છે બધા, તો એની અંદર ઘણો બધો સમ છે ફેમિલીની અંદર, પણ એની અંદર આગળ જવાનું છે, એની અંદર આપણે આગળ વધી શકીએ છીએ. અમે એટલાન્ટામાં એક ફેમિલી જોયું, આપણે આ મંદિર દેખાય છે ને, પણ એ ફેમિલી જોવા જેવું છે. એ વાસણાના છે, પેલા અંબાલાલભાઈ, આ સંતો એને ઘેર જીયા, અને આ વાસણા એટલે આપણે માતર વાસણાના છે લોકો. 11 કે 12 14 જણનું કુટુંબ છે, કેટલું છે, 14 જણનું કુટુંબ. એક રસોડે જમે છે, એક જ ઘરની અંદર બધા રહે છે, બધા ઘર સભા કરે છે રેગ્યુલરલી, અને એના છોકરાઓ નાના નાના છે. આ સંતો ત્યાં આગળ ગયા હતા, તે પ્રસાદ આપ્યો, તે પ્રસાદ આપ્યો સીધો મોઢામાં ના મૂક્યો, આંખ મીચીને સ્મરણ કરવા લાગ્યા. કેમ કે અમારો નિયમ જ છે કે કંઈ પણ ખાતા પહેલાં સ્મરણ કરવાનું, કે અમે સંતો નથી કરતા, અમે સંતોએ જમતા પહેલાં શ્લોક બોલીએ છીએ, પણ આ તો પ્રસાદ લે એમાં શ્લોક બોલે. આ થઈ ગયું, જોઈ લો આ સંપ. 14 જણા સાથે રહે, કેટલા પૈસા બચી ગયા, નહીં તો 14ના 4 મને 4 ભાઈ છે ને લોકો, 3 ભાઈ છે, હે 3 ભાઈ છે, 3 જુદા ઘર લેવા પડે, શું જરૂર છે, કંઈ જરૂર નથી, પણ 3ના જુદા ઘર લે, તે પરાથા હોવાનું છે, 3 બધા કેટલા ખાર રૂમો પડ્યા રહે, પણ 3 જુદા લેવા પડે. કોકને જરૂર હોય તો જુદી બાબત છે, લેવાય પડે, પણ એવું જરૂર નથી, ત્યાં બધા ત્યાં જ રહે છે, તો બધા 3 જુદા લેવા પડે. હવે ધારો કે એકના ઘરમાં પ્રોબ્લેમ આવ્યો, તો ભલે બીજો કંઈ ઝઘડો ના હોય, પણ પેલાને ધારો કે એને માદા અહીં જોવા જવું હોય, તે ગાડી દોડાડવાની, એટલે ટેન્શન, પેટ્રોલ વાપરવાનું, એક્સિડન્ટનો ભય, આ બધી માથાકૂટ. ટાઈમ જ નહીં, ઘરમાં ઘરમાં જોઈ લેવાનું, એક જણ માદા હોય, બીજા હોય, બધાને સેવા કરી લે, કેટલા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. 11 જણા રહે છે. પણ ઇંગ્લેન્ડમાં લેસ્ટરમાં સંજયાનું એક ફેમિલી છે, અને સત્સંગી નથી, આ લોકો તો સત્સંગી છે, અંબાલાલભાઈ ને એ બધા તો અક્ષય પુરુષોત્તમના છે, ચુસ્ત. એમાં એક તો ડૉક્ટર છે હર્ષદભાઈ, તમે ઓળખતા છો, તિલક ચાલો કરીને જાય છે, એ છે, બધો એક એન્જિનિયર છે એ બધા. પણ પેલું ફેમિલી છે ને સંજયાનું, લેસ્ટરમાં રહે છે ઇંગ્લેન્ડમાં, એમાં તો 32 જણા છે કે 35 છે, અને એક જ રસોડે જમે છે. હજુ મારે એને ઘેર જવાનું છે, એને હું મળ્યો છું, સંજય એનું ઘર છે, ત્યાં હું જીયા છું. આખી સિસ્ટમ એ લોકોએ ડેવલપ કરી, સંજય એમાં બંગલો બાંધ્યો છે, તો બધાનો કોમન અહીંયા આગળ રહે છે. એક રસોડે જમવાનું આખું બધું ડિવિઝન ઓફ વર્ક કર્યું છે, અને એના કંઈક માતુશ્રી જીવે છે અત્યારે, બધા એને રોજ પગે લાગવાનું, અને બધા કંઈ નિર્ણય કરે તો પછી નિર્ણય માતુશ્રી આગળ જઈને કહેવાનું, અને એક કામ કરો તો કરવાનું, નહીં તો મૂકી દેવાનું. આ બધું ડેવલપ કર્યું છે, જો આ બધું થઈ શકે છે. મેં એક લેખ વાંચ્યો હતો ઘણા વર્ષો પહેલાં, એની ડિટેલ્સ હું ભૂલી ગયો છું અત્યારે,
પણ જાપાનમાં એક ફેમિલી 100 જણનું કુટુંબ એક રસોડે જમે. આ બધું કરે છે લોકો, નથી કરતા એવું નહીં. જામનગરની અંદર હરજીવનદાસ બારદાનવાલા, તમારામાંથી કેટલાક ઓળખતા હશે, એ તો ધામમાં ગયા, એના છોકરાઓ છે, મલ્ટી મિલિયનર. જામનગરની અંદર હરજીવનદાસ બારદાને કોઈ ન ઓળખતું હોય એવું બને જ નહીં, એટલા બધા બિઝનેસમાં આગળ. ફેમિલી લગભગ 25 જણનું, એક જણને એક વ્યસન નહીં. બધા છોકરાઓ બાલમંડળથી માંડીને બધા જ માતા પિતાનો અને હરજીવનદાસભીનો સંપૂર્ણ આદર કરે, ઘરથી બહાર નીકળે પગે લાગીને જાય. આ બધું જ યુનિટી સ્થાપેલી. તો યુનિટી અગત્યની જ, પૈસા ટકી રહે છે. અત્યારે એના છોકરાઓ હરજીવનદાસભી નથી, પણ બધા વ્યવસ્થિત છે. આખું એવું કર્યું છે, ધારો કે રહે છે જુદા, એક અહીં રહે છે, પછીમાં રોડ છે, સામે રીતે રહે છે, પણ છતાં બધા રોજ ભેગા થાય, લગભગ રોજ ભેગા થઈ જાય. અત્યારે ભેગા જમી શકતા નથી, પણ છતાં જે જુદા જુદા ફેમિલી છે એમાં ભેગા તો જમે જ છે પાછા. પણ પહેલાં તો બધા જમતા, એના ઘરમાં 20 જણ સાથે જમી શકે એવું મોટું ટેબલ છે. અને હરજીવનદાસભીને નિયમ બધાને કહી રાખેલું કે જો આપણો બપોરનો જમવાનો ટાઈમ આ, પછી 5-10 મિનિટ મોડું વહેલું થાય, પણ બધા આવે ને ત્યાં સુધી એ જમે જ નહીં, બધા હાથે બેસીને જ જમવાનું. એક નિયમ રાખ્યો, અને સંતોના સમાગમમાં લાવે, પણ એમાં આખી યુનિટી સપાઈ ગઈ. આજે એ છોકરાઓ બધા આગળ છે. એટલે કહેવાની વાત શું છે કે આ યુનિટી હોય તો આ બધી રીતનો આ બધી આપણી પ્રગતિ થાય છે. એટલે આ સમજવાની જરૂરિયાત છે. હવે આ યુનિટી પહેલી આપણે આપણી ફેમિલીમાં લાવવાની છે. એટલે આ શિબિરમાં આવ્યા છો, આજે આ સભામાં આવ્યા છો, અહીંથી પ્રતિજ્ઞા કરીને ઊભા થજો. આમાં સાંભળશો તો કામ નહીં થાય. હવે વી હેવ ટુ સ્ટાર્ટ, અને આની શરૂઆત કરવાની છે. જેમાં મંદિરનો પ્રોજેક્ટ યોગીજી મહારાજે સંકલ્પ કર્યો હતો અને શરૂ કર્યો હતો, ધીરે ધીરે આટલું વધ્યું, એમાં હવે આ પણ કરવાનું છે. કારણ કે આ એક અગત્યનો ભાગ છે. તમારું ફેમિલી યુનાઇટેડ હોય તો, હું તો વારંવાર કહું છું કે અંબાલાલભાઈનું ઘર એટલાન્ટામાં છે ને, મંદિર કહેવાય. હમણાં વ્યાખ્યા કરીને કે મંદિર ઈંટોથી નથી બનતું, અરે ઘર ઈંટોથી નથી બનતું. તે રીતે આવું જો ઘર હોય તો ભલે ઘર કહેવાતું હોય શબ્દમાં, અને એમાં તો ઘર કહેવાય આપણે બોલીએ એમાં કે હાઉસ નંબર ફલાણા, પણ ભગવાનની દ્રષ્ટિએ મંદિર છે. એટલે આપણે એક મંદિર ઊભું કરવાનું નથી, આ મંદિરની સાથે, આ મંદિરની સાથે જેટલા જોડાયેલા હરિભક્તો છે ને, એ બધાના ઘર મંદિર બનવા જોઈએ. અને એ મંદિર બનવા માટે જેમ આનો વિચાર કરીએ છીએ, એનો કરવાનો જ છે, બધાએ કરવાનો છે, પણ એની સાથે અહીં જેટલા બેઠા છે બધા વિચાર કરે કે મારે મારા ઘરની અંદર યુનિટી સ્થાપવી છે. આ એક પ્રોજેક્ટ, આ ખાતમુહૂર્ત કરો, ફેમિલી યુનિટીનું ખાતમુહૂર્ત, એની શરૂઆત કરો, પછી એના વિચારો જુદા જુદા લો. એને કે કરવું, એમાં શું કરવું, હવે તો એના કેટલાક કોમન પ્રિન્સિપલ્સ છે જે ગમે ત્યાં લાગશે. અને એ મંડળમાં, અરે મંદિરમાં એકલા, અરે ઘરમાં એકલામાં નહીં, મંડળમાં પણ કરવાનું છે. એ બધા એમાં ધીરે ધીરે, પણ આપણે શરૂઆત ત્યાંથી કરીએ છીએ, ફેમિલીથી. એ કરશો ને તો આ મંદિર બી ઝડપથી થશે, કારણ કે લોકોને છાપ ઊભી થશે કે આ મંદિર કરે છે તે ખાલી પથરા નથી ખડકતા, આ પથરા ખડકી અને આ બધા મંદિરો ઊભા કરે છે, આ બધા આવા સારા નાગરિકો તૈયાર કરે છે. કારણ કે આમાં થવાનું જ છે, આ બધું આમાંથી બધી વસ્તુ આવવાની, તો લોકોને પ્રેરણા થશે દાન આપવાની. એટલે એમને એમ લોકો આપશે કે ના, આ સારું કાર્ય કરે છે, આની અંદર આપણે ભરવું જોઈએ. એટલે એમાં પણ તમને સહકાર મળવાનો છે. તમે કંઈક ફંડ લોકો ભાઈ, તમે તો આપ્યું જ છે ફંડ, પણ તમારું ઘર કોઈક જુએ એટલે લાગે કે ના, ઘર બરાબર છે, ઘરની અંદર જાય, આમ વાતાવરણ જુએ, બધું વ્યવસ્થિત હોય તો એની છાપ પડે કે નહીં. તો એની અંદર તમારે શું કરવાનું છે, તો એના કેટલાક કોમન પ્રિન્સિપલ છે. એનો પહેલો પ્રિન્સિપલ છે મિલન. 5 માં આવશે, એમાં પહેલો પ્રિન્સિપલ છે મિલન, એટલે કે મળતા રહો. બસ જેટલું વધારે મળાય એ મળવાનું રાખો. હવે ઘરની અંદર મળવા માટે કયા કયા પ્રસંગો છે, તો આપણી હિન્દુ પ્રણાલી પ્રમાણેનો એક પ્રસંગ છે કે ઘરની અંદર આરતી, તો આરતીમાં મળો. આ મળી શકાય એવું છે. હવે તમારે જરા ટાઈમ ટેબલ ગોઠવવું પડે, પછી દરેકે બને ત્યાં સુધી બધાને અનુકૂળ આવે એવો સમય ગોઠવો, પણ આરતીમાં બધા હાજર થઈએ. આજે કોઈ બાળકનો જન્મ થયો હોય તો એને આરતીમાં હાજર રાખવાનો, કે એને કેમ ન રાખવો, કે એનું ઘોડિયું લાવવું ત્યાં, એનું ઘોડિયું ત્યાં રાખવું, ત્યાં મૂકવું, એને એને રાખવાનો,
એને ઊભો રાખવાનો ત્યાં આગળ, સાવ નાના છોકરા હોય તોય એ ધીરે ધીરે સમજશે, એને ભેગા કરો ત્યાં આગળ. એટલે એક આરતીની અંદર તમે મળો, એક એક એક આરતી રાખો, પણ બે ના થાય કારણ કે તમારો બધો પ્રોજેક્ટ સાંજે પછી અનુકૂળ ના આવે, પણ સવારે રાખો, પણ બધે આરતીમાં આવી જવું. અને અંદર આવું ઘણાએ કર્યું છે. રાંચી બિહારમાં એક સેન્ટર છે, ત્યાં એક કામલિયા ફેમિલી છે, એમણે એમના ઘરની અંદર નિયમ કર્યો છે કે જ્યારે ઘરમાં આરતી થાય, એક રૂમ મંદિર માટે ફાળવેલું છે, ઇટ ઇઝ એન્ટાયરલી ટેમ્પલ, એની અંદર તમને છાપું જોવા ના મળે, એની અંદર તમને નવલકથા જોવા ના મળે, એની અંદર બેસીને કોઈ વ્યવહારની કે વેપારની વાત નહીં કરવાની, એની અંદર પૂજા કરવાની, એની અંદર આરતી કરવાની, એમાં ધ્યાન કરવાનું, ભગવાનની વાત કરવાની, બીજું નહીં કરવાનું. આ પાછો નિયમ રાખ્યો છે. અને આરતી થાય ત્યારે જેમ મંદિરમાં આરતી પહેલાં બેલ વાગે છે, અહીં નથી વાગતો પણ આપણે દેશની અંદર મંદિરોમાં વાગે છે, બધાને ખબર પડે અહીંયા શરૂ કરવું જોઈએ, કારણ બધા ઘડિયાળ જુદા હોય છે, એટલે કેમ ન કરવું, એટલે પછી ખબર પડે કે ભાઈ આ આરતીનો બેલ વાગે, તો એના ઘરમાં બેલ વાગે તો ઘરમાં બધા આવી જવાનું, નોકરને પણ આરતીમાં આવી જવાનું. 5 જ મિનિટ આરતી થાય, અહીંયા આરતી લાંબી થાય છે, આપણે એ હમણાં ના કરવી બહુ લાંબી, તમારે અનંત કોટી હમણાં જરૂર નથી, ખાલી આરતી એટલી રાખો.

મારતી. બીજું, સાથે મળીને જમવાનું રાખો. એક ટાઈમ તો રાખો જ, અને કદાચ એ પણ અઘરું લાગે તો વન્સ ઇન એ વીક તો રાખો રાખો રાખો ને રાખો જ. સાથે બેસીને જ જમવાનું. કેટલાય ફેમિલીમાં જો છે બબ્બે વાર સાથે જમે જ, આપણે કહેવું જ પડતું નથી. એટલે આ એક સાથે જમવા રાખવાનું. અને પછી થોડું થોડું અનુકૂળતા વધારે હોય તો સાથે રમો, બાળકો સાથે રમો, થોડોક ટાઈમ કાઢો. જેવી અનુકૂળતા ઘરની હોય, સગવડ હોય એ રીતે. અને પછી જો અનુકૂળતા હોય તો સાથે જરા ઘરના કામ કરો. ઘણા કરે છે, અમે જોયું છે. મુંબઈમાં એક હિંગુ ફેમિલી છે. તમે આજે ફેમિલીને જુઓ ને, બધા જ હાઈલી એજ્યુકેટેડ. એક પેલો આયુર્વેદનો ડૉક્ટર છે, ગોલ્ડ મેડલિસ્ટ. બીજો ભૈયા છે આઈઆઈટીનો એન્જિનિયર, અને હમણાં કંઈક MBA ને એ બધું કંઈક હાયર સ્ટડી કરે છે. ત્રીજો ભાઈ છે, દરજી કામ કરે છે, પણ દરજી કામમાં પણ એનું નામ બોલાય એવું એનું દરજી કામ. આમ ભલે ટેલર કહેવાય, એ લોકો ટેલર જ્ઞાતિના છે, પણ એનું દરજી કામ પણ અપ ટુ ડેટ કામ. અને બધા ભાઈઓનો સંપ. પણ એ બધા સત્સંગમાં તો આવ્યા જ છે, પણ સત્સંગમાં ઓછા હતા ને, ત્યારે પણ એનો પ્રિન્સિપલ રોજ ભેગા થવાનું, રોજ ભેગા જમવાનું, ઘરના કામ સાથે મળીને જ કરવાના. બધાને ડિવિઝન ઓફ વર્ક આપી દીધેલું કે તમારે 15 દિવસ જાજરૂ સાફ કરવાનું, તમારે 15 દિવસ બીજું કામ કરવાનું, પછી રોટેશનમાં આવે, રાત્રે બધાને મળવાનું, બધા બેસે, અને એનો પ્રોગ્રામ આખો હોય પાછો, બધું એ ઘડતા જાય પ્રોગ્રામ. તો દરેકને કહી રાખેલું કે અઠવાડિયા દરમિયાન જે કંઈ તમે સારું જુઓ, સારું સાંભળો, સારું વાંચો, જે કંઈ હોય એ નોટ કરી અને તમારે રજૂ કરવાનું. તમને કોઈ સ્વતંત્રપણે કંઈક નવા વિચારો આવ્યા હોય, જે જોયું હોય એને આધારે, તો એ પણ તમે રજૂઆત કરી શકો. એવો વારા હોય દરેક, આજે એમનો વારો, આજે એમનો વારો, બધા જ, એટલે બધા જ જોડેલા રહે. પછી ઘરમાં કોઈ મોટો પ્રસંગ આવ્યો, ધારો કે કંઈક કોઈક મહેમાનો આવવાના છે, કંઈક 5-50 માણસ જમાડવાના, તો ભેગા બેસી નિર્ણય કરે. આવું બધું કરવા માંડ્યું. આજે એક પણ વ્યક્તિને એક પણ વ્યસન નથી, બધા રેગ્યુલરલી મંદિર સાથે સંપૂર્ણપણે જોડાયેલા છે. બધું આગળ વધ્યું તો આ બધું થઈ શકે છે. આપણે જોઈએ જ છીએ કે આજે માણસ ચંદ્રલોકમાં જઈ શકે છે. તમે 100 વર્ષ પહેલાં કોઈને વાત કરો ચંદ્રલોકમાં જવાય, શું વાત કરો. આ પેલા રાઈટ બ્રધર્સ છે, એરોપ્લેન ઉડે, લોકો ગાડા ગણતા હતા, દે આર મેડ કેપ્સ. ઉકાશમાં ઉડાતું છે, પણ ઉડ્યા કે ના ઉડ્યા. જુઓ તમે દુનિયાની અંદર કેટલા કામ થાય છે. આપણે નજરે જોઈએ છીએ કે કોણે કર્યા. દિનેશભાઈ, ચંદ્રલોકમાં કોણ ગયા? માણસ ક્યાં હતા? દેવતા લોકો હતા બધા, અક્ષરધામમાંથી ઉતરી આવેલા મુક્તો હતા. તમારા ને તમારા જેવા હતા બધા, પણ ગયા કે નહીં? તમે જુનો દુનિયાની અંદર કેટલા બધા કામ કર્યા છે. તો આપણે ચંદ્રલોકમાં જવાનું નથી. આપણે પેલી આ લોકોએ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની વચ્ચે આખી દરિયાની ખાડી હતી, એમાં નીચે ટનલ નાખી દીધી, 3 ટનલો, 38 કિલોમીટર. દુનિયાની લોંગેસ્ટ ટનલ અંડરગ્રાઉન્ડ એ છે, દરિયાની નીચે 38 કિલોમીટર, અને 3 ટનલો. એક ટ્રેન જાય, એક ટ્રેન આવે, અને વચ્ચે સર્વિસ ટનલ. પણ એ તમે જાણો છો એ પ્રોજેક્ટ કેટલા વર્ષ પહેલાં વિચાર કરેલો? નેપોલિયન, કે નેપોલિયનનો એક કોઈ કમાન્ડર, બેમાંથી કોનો મને એક્ઝેક્ટ ખબર નથી, પણ બેમાંથી એકનો વિચાર હતો. એણે તે વખતે આ વાત મૂકેલી કે આની નીચે ટનલ નાખો. એ વિચાર નાખ્યો ને, એ ઉગ્યો હશે, પાછો પડી ગયો હશે, પણ એમ કરતાં કરતાં આજે થયું. એમ આજે આપણે શિબિરમાં ભેગા થયા છીએ તો ખાલી એ ફરવા નથી આવ્યા. આ પ્રોજેક્ટ લઈને જવાનું છે આપણે. એક તો આ પ્રોજેક્ટ છે, બધા અંદર જ નાખવાનો છે કે આ પ્રોજેક્ટ મારો છે. પણ એ પ્રોજેક્ટના ભાગરૂપે આ બીજો પ્રોજેક્ટ છે, એની છાપ ઊભી થવાની છે. એ દેખાય નહીં, બધું દેખાય નહીં, પણ એની છાપ ઊભી, તમારો પાવર જનરેટ થશે અંદરથી. એટલે આ કરવાનું છે. એટલે જેમ એ લોકોએ પ્રોજેક્ટ નાખ્યો અને પછી ટનલ 200 વર્ષ પહેલાં વિચાર કર્યો હતો, પણ ટનલ નંખાઈ ગયા જ. તો આજે વિચાર નાખ્યો, એટલે બધા અહીંથી વિચાર લઈને જવાનું. તો એની અંદર બીજી વાત આ કે આ મળતા રહેવાનું, તો સાથે આરતી કરો. આ કરતા હશે કેટલાક, તો એમાં સુધારો કરો, એમાં ઘણું બધું થશે. એ પછી તમે સંતોન મળશો ને, એટલે એમાં સાથે જમો, અને જમવાની જરા સિસ્ટમ ડેવલપ કરો. ઘણા જમે સાથે, પણ આમ આવીને તો ખાવા માંડે, એવું ના ચાલે. એવું ના ચાલે પછી સાથે બધા પીરસાઈ જાય, એક જણ પીરસે અથવા તો પેલું ટેબલ ફરે પીરસાઈ જાય, પછી બેસવાનું, તે વખતે જરા ધૂન બોલો, પછી બધું પીરસાઈ જાય, પછી આમ આંખ બંધ કરીને શ્લોક બોલો. લ્યો શું એમાં નવું કર્યું? ક્યાં ટાઈમ બગડ્યો છે? કશું ટાઈમ બગડતો નથી. હવે 2 મિનિટ કદાચ વધારે થાય,
એમાં કંઈ ફેર પડતો નથી.

પણ આટલું કરવામાં ખર્ચો છે, પણ ખર્ચો નથી પણ કામ મોટું થાય છે. એટલે સાથે આ રીતે જમવાનું રાખજો, સાથે રમવાનું રાખો, અને અનુકૂળ હોય તો સાથે આવા બધા કામ કરો, ધીરે ધીરે આગળ વધો. પણ બે વસ્તુ તો કરો, એટલે એક સૂત્ર રાખો યાદ, ધ ફેમિલી ધેટ પ્રેઝ ઇટ્સ પ્લેસ એન્ડ વર્ક્સ ટુગેધર સ્ટેઝ ટુગેધર. એક વાક્ય તો તમે અવારનવાર વાંચ્યું જ હશે અમેરિકામાં ઘણાના ઘરમાં, એક પેલી કોપર પ્લેટ હોય છે અને એમાં બે હાથ જોડેલા હોય છે અને નીચે એક વાક્ય લખેલું હોય છે, ધ ફેમિલી ધેટ પ્રેઝ ટુગેધર સ્ટેઝ ટુગેધર. પણ પછી અમે થોડું જોયું ને એટલે અંદર ઉમેર્યું કે એની પ્રેઝ ટુગેધર એની સાથે ઇટ્સ ટુગેધર લખો, કારણ કે એ જોયું. પછી અમે પોર્ટુગલ ગયા હતા તો ત્યાં એક ફેમિલીમાં બધાને સાથે રમતા જોયા. એક ફેમિલી એવું અમદાવાદમાં છે, એમાં એક કલેક્ટર છે, એક પેલા બધા હાયર પોસ્ટવાળા છે. તો બધાને મેં આ વાત કરી, મેં કહું તમારી કુટુંબમાં સંબંધ બહુ સારો છે, તો મેં કહું રોજ પ્રાર્થના કરી કે અમે કરીએ જ છે, કે સાથે જમવું કે જમીએ જ છે, કે સાથે રમવું કે સાથે જ રમીએ જ. અમારો છોકરો કોઈ જોડે બહાર રમવા જાય જ નહીં, કારણ કે બહાર રમવા જાય તેના સંસ્કાર આવે. એ બહાર રમવા જાય તો બહુ સ્ટાન્ડર્ડ ઠેકાણે રમવા જવાનું, કોઈ સંસ્કાર ખરાબ પડવા જ નહીં દેવાનો. તો એમાં કલેક્ટર છે, કે ભાઈ આવી પોસ્ટ પર બધા આગળ વધ્યા જ. એટલે આ બધા સિદ્ધાંતો છે, આ નાની વસ્તુ નથી. આ વસ્તુ દેખાય છે નાની, પણ આ નાની નથી, આ ટેકનોલોજી છે. અને યોગીજી મહારાજ આના પર ખૂબ ભાર મૂકતા. તમે યોગીજી મહારાજના પ્રવચનો જો બધા જે જીવનચરિત્રમાં છે ને એનું કોઈ જરા સંકલન કરે અને અભ્યાસ કરે તો આ વાત અને લગતા દ્રષ્ટાંતો યોગીજી મહારાજની વાતમાં અવારનવાર આવે છે. પહેલાં અમે બધા મુંબઈ રહેતા, યોગીજી મહારાજ મુંબઈથી વિદાય થાય એટલે છેલ્લે દિવસે બધા અમને સંતોને બોલાવે અને આ વાત કરે, સંપીને રહેવાની વાત કરે, એના પછી દ્રષ્ટાંતો આપે, જુદા જુદા દ્રષ્ટાંતો આપે. એમાં એક દ્રષ્ટાંત યોગીજી મહારાજ આપતા એ હું અહીંયા કરું છું કે આ કેવું કામ થાય છે. એક યોગીજી મહારાજે એક વાત કરી કે એક દરિયા ઉપર એક ટીટોડી રહે, દરિયાને પેલા ઝાંખરા ઉગ્યા હોય ને એની અંદર, હવે ટીટોડીને ટીટોડો બે જણ, એમાં ટીટોડી ઈડા મૂક્યા, એમાં દરિયામાં ભરતી આવે, કોઈક વાર ભરતી આમ જરા લિમિટ બહાર પણ જતી રહે કંઈક થયું હોય તો, એટલે પેલા ઈડા તણાઈ ગયા એટલે ટીટોડી ઉદાસ થઈ ગઈ, અમારા ઈડા જતા રહ્યા, એડા જતા રહ્યા એટલે ઉદાસ થઈને બેઠેલી, એમાં ટીટોડો આવ્યો. એટલે ટીટોડાએ ટીટોડીને ઉદાસ જોઈ એટલે પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે મારે ખાવાનું શું કર્યું, ખાવાનું નહીં, ટીટોડી ઉદાસ કેમ છે. ટીટોડીને વિચાર કર્યો, કારણ કે સંપીને રહેતા હતા કે એનું દુઃખ એ મારું દુઃખ છે. એટલે ટીટોડીને પૂછ્યું કે શું તકલીફ શું છે, કેમ ઉદાસ છો, કે આ ઈડા દરિયો લઈ ગયો. એટલે એણે કહ્યું બધા કામ પછી એનું કામ પહેલું કરવાનું, એની ઉદાસી દૂર કરો. એટલે ટીટોડો છે ને દરિયા પાસે ગયો, દરિયાને પગે લાગ્યો, કંકુ લઈ ગયો, ચોખા લઈ ગયો, કંઈક ફૂલ લઈ ગયો અને પધરાયું, પગે લાગીને કે દરિયા દેવ તમે તો દેવ કહેવા અને મારા ઈડા પાછા આપો. દરિયા કે ઘેર જા, એટલે પાછો આવ્યો. પણ સંપેલા હતા ને એટલે નિરાશ ના થયો, સંપ હોય ને તો નિરાશા ના આવે, પ્રોબ્લેમ આવવાના પણ નિરાશા નહીં આવે. જેટલા સંપેલા છે ને અંદર નિરાશા નથી આવતી. એટલે પછી એણે વિચાર કર્યો શું કરવું. એટલે લોકોનું યુનિયન હતું, ટીટોડીઓનું યુનિયન હતું, એટલે એના લીડર પાસે ગયા, એના ગામનું યુનિયન, કે ભાઈ અમારે આવી તકલીફ આવી છે. એટલે એના લીડરે વિચાર કર્યો કે ભાઈ તમારું કામ પહેલું, તમે અમારા જ્ઞાતિના કહેવાઓ. એટલે પછી એણે એ દરિયા પાસે આવ્યો, ફૂલને બધું લઈને, અને પછી દરિયાને વધાયા, પણ પેલા દરિયાએ કંઈ સાંભળ્યું નહીં. એટલે પછી એ લોકોનું ફેડરેશન હતું, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ આ બધું, અને બધું પછી આખું વર્લ્ડ ફેડરેશન એનું બધું, ટીટોડીઓનું યુનિયન, ચકલીઓનું યુનિયન, મોરનું યુનિયન, સમળીઓનું યુનિયન, કાગડાનું યુનિયન, કાબરનું યુનિયન, એ બધાની પાસે બધાના લીડર, અને બધાના લીડરને એક કોમન લીડર મૂકેલો એક એનું, એટલે એની પાસે બધી ફરિયાદ પહોંચી. પછી એ લોકોને ડિસ્કશન થયું, મિટિંગ બોલાવી બધાને કે ભાઈ શું પ્રોબ્લેમ છે, કે પ્રોબ્લેમ એક છે અત્યાર કે આ ઈંડા લઈ ગયો છે. હવે નાનું કામ, પણ નાનું કામ પડે, નાનું કામ ના મોટું કામ છે. એટલે પછી શું નિર્ણય કરવો, ભાઈ શું કરવું, તમારો મત શું પડે છે. પેલા ટીટોડીને પૂછ્યું, બીજાને પૂછ્યું કે એક જ મત, એક જ મત કે ઈંડા લેવાના, તમારું શું મત છે, ઈંડા લેવાના, તમારું શું મત છે કે ઈંડા પાછા લેવાના, બસ. એટલે કે નિર્ણય થઈ ગયો ફાઇનલ, હવે એના ઉપાય સૂચવો, તમારું શું સૂચન છે, તમારું શું સૂચન છે. એટલે બધાના સજેશન મંગાયા, એટલે જાત જાતના સજેશન બધા આવે. પછી એમાંથી જે પાછી કમિટી છે બધાના સજેશન એક્સેપ્ટ નહીં થાય એટલે મૂંઝાવું નહીં પાછું.
એટલે બધાને આમાંથી બે ચાર સજેશન બધા હતા, એમાં એક નિર્ણય એવો કર્યો, બે સજેશન મુખ્ય બધાએ પાસ કર્યા કે દરિયો ખાલી કરો અને ભરતા જાઓ. એટલે શું કરવાનું? તો કે પાણીમાંથી બહાર ચાંચમાં ભરીને જેટલું જોર હોય તો બહાર નાખી આવવાનું, બહારથી કાંકરા લાવીને નાખવાના. એ પછી સેન્ટ્રલ નિર્ણય પાસ થઈ ગયો કે આ પ્રમાણે કરો. એટલે એ ઓર્ડર છૂટ્યો અને દુનિયા માત્રના પક્ષી એક જ પ્રોગ્રામ, નો પ્રોગ્રામ, ફરવા જવાનું નહીં, રાઈડ જોવા જવાનું નહીં, સુવાનું ખરું કારણ કે એના વગર ચાલે નહીં, તો થાકી જવાય તો કામ થાય નહીં પાછું, ખાવાનું ખરું પણ ગપ્પા નહીં મારવાના, આંટા નહીં મારવાના, બધું બિનજરૂરી બધી પ્રવૃત્તિ બંધ, એક જ પ્રોજેક્ટ દરિયો કરો ખાલી બસ. અને બધા મંડી પડ્યા અને રાત ધાડો બસ એ ઉડ્યા કરે અને નાખે પાણી. હવે કોઈ ધાડો દરિયો ખાલી થાય, કારણ કે એ ખાલી કરે પણ વરસાદ પડે ને ભરાય, નદીઓમાં પાણી મીઠલવાય, ક્યાંથી ભરાય. પણ એમણે કંઈ જોયું નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ જ નહીં, બસ એ કર્યું છે બરાબર છે મંડો. અને આવો સમ જોયો ને એટલે અવાજ ભગવાનને પહોંચ્યો. જો ભગવાનને પહોંચાડવા માટે બહુ હારની જરૂરિયાત નથી, બહુ મોટી મીઠાઈઓની જરૂરિયાત નથી, જરૂરિયાત છે સંપની. એ ભગવાનને અવાજ પહોંચે, ભગવાન હાલે એવા નથી, પણ ભગવાનને હલાવવા હોય તો સમ જોઈએ. એટલે હાલ્યા ભગવાન. એટલે ભગવાન પછી એક વાર મીટિંગ ભરીને બેઠા હતા અને કહ્યું કે પૃથ્વીલોકના કંઈક સમાચાર કોણ, એટલે આ તો ઇન્ટરનેટ. એટલે તરત જ આમ બટન દબાવ્યું અને પૃથ્વીલોકના સમાચાર, અને એમાં આ તો વિડીયો સાથેનું બધું, ફોટા સાથેનું બધું આવે, એટલે આમ ફિલ્મ સાથેનું પાછું, એટલે બધું આવ્યું ને બધા પક્ષીઓ ઉડે અને આ બધું થાય. અને મોટા અક્ષરથી લખેલું કે પક્ષીઓની જ્ઞાતિમાં થયેલો ખરભરાટ. આ તો ભગવાને વિચારવા પડ્યા કે આ તો કંઈ જુદું જ સમાચાર, આવા સમાચાર તો કોઈ દાડો જોયા જ નથી. એટલે પછી ભગવાને કહ્યું કે આપણે ઉડા ઉતરો આમાં, કે આ શું છે બધું. અને બધા વિચારવા પડી ગયા કે આ તો નવીન જાતના સમાચાર, કૂતરું તો માણસને ફસે પણ માણસ કૂતરાને ફસે તો એ સમાચાર કહેવાય. એટલે આ નવીન સમાચાર ને, એટલે ભગવાનને રસ પડ્યો. અને પછી ભગવાન કહ્યું શું છે બધું જુઓ. અને પછી બધું જોયું બરાબર છે કે, એટલે ભગવાન કહે આમાં કંઈક કરવું જોઈએ આપણે. પછી ગરુડજી બેઠેલા, એ બધા પક્ષીઓના હેડ કહેવાય, વિશ્વના બધા જેટલા પક્ષી માત્ર તે એના હેડ ગરુડજી કહેવાય. એટલે ગરુડજી ત્યાં બેઠેલા, એમને કહ્યું તમે શું બેસી રહ્યા છો, કે ભગવાન બેસી તો બરાબર છે પણ સર્વોપરી તો આપ છો, એટલે આપના ઓર્ડર સિવાય કશું ના થાય, એ અમારું ડિસિપ્લિન છે પાછું, એટલે આપ ઓર્ડર કરો એ પ્રમાણે થાય. તો કે મારો ઓર્ડર છે અને તમે એને સહાય કરો બસ, હવે બરાબર. એમાં કુદા કુદા કૂદ ના કરાય પોતાની રીતે, બધું એ જે સુપ્રીમ ઓર્ડર થતો હોય ને એ પ્રમાણે ચાલવું પડે તો આ બધું તંત્ર ચાલે. એટલે ભગવાને ઓર્ડર કર્યો, ગરુડજી આવ્યા. તે ગરુડજી તો એના સામાન્ય પક્ષીના રૂપમાં જ હતા, દરિયા પાસે આવ્યા એટલે ત્યાં આગળ ફૂલ ચડાયા, પછી ચોખા ચડાયા, પછી પગે લાગ્યા, એ બધું કરીને દરિયાદેવને કે ભાઈ હું ગરુડજી છું, ભગવાન મને મોકલ્યો છે, અને આ અમારા પક્ષીના પેલા ટીટોળીના બે ઈડા છે એ તમે જરા પાછા આપો. બહુ બહુ પોલાઇટલી અને બહુ હાથ જોડીને વિનયથી વાત કરી. દરેક જા જા ગરુડજી વારી ઘેર જા, અહીંયા આવીશું તે. એટલે આ કે ગરુડજી હું ખરેખર ગરુડજી છું, હવે આવું ગરુડજી હોતું છે, જા ઘેર જા. કે પછી નાની કહેતા કંઈ મુશ્કેલી વાત બોલતા નહીં, કે જા થાય કલ્યા જા. એટલે ગરુડજીએ પછી ભગવાનનું ધ્યાન કર્યું કે આ માનતો નથી, પાવર વાપરું તમારો કે જેટલો વાપરવો એટલો વાપર છૂટ છે, હવે આ નથી હાલતો તો શામ દામ ભેદ દન એને છૂટવા માંડ, આ કરવું પડે. પાછું દંડની વ્યાખ્યા લખેલી છે, બધે દંડ પહેલો ના વપરાય, પહેલો દંડ ના હોય, પહેલું તો શામ સમજાવવાનું હોય, પણ સમજો નહીં પછી દંડ પણ હોય. એટલે પછી ભગવાને ઓર્ડર કર્યો અને ગરુડજી આમ ભગવાને અંભારી અને કહ્યું કે પાવર વાપરું છું, અને આમ પાંખ પોરી કરી એક ઝાપટ મારી ને આમ અડધો દરિયો ખસી ગયો. કારણ કે પાંખ નાની હતી પણ આ તો કોમ્પ્યુટર હતું, આ બધું રિમોટ કંટ્રોલ છે, આમ દબાવ આખું બાણું નથી ખુલતું, તમારું આખું બાણું ખુલે છે ને. અને આ બધા આપણે ટ્રેનને ચાલતી એરપોર્ટ ઉપર આમ જ સીધા બેન હું રમ કરતી જાય ને આવે, કોઈ બાણાને જાતે ખુલી જાય, આ બધું તંત્ર છે ને, તો આ ભગવાનનું તંત્ર છે. એટલે આમ દાબ્યું ને જ્યાં ઝાપટ મારીને અડધો દરિયો ખાલી, દરિયો વિચાર કરે કે આ કંઈક જુદું તંત્ર છે. એટલે તરત જ ત્યાં આગળ આમ પગે લાગ્યો અને ક્યાં ગીડા લઈ લો કે ભૂલ થઈ માફ કરો, કે અમારે કંઈ ઝઘડો કરવો નથી, અમારે કંઈ તમને ખાલી કરવા નથી, અને અમે ઝઘડાવાળા પ્રાણી નથી, અમે તો શાંતિપ્રિય છીએ, એટલે તમે આ બધું કરો અને બધું ચાલુ રાખો. બધું કહેવાની વાત શું છે, આ દ્રષ્ટાંત જોગી મારે બહુ લડાઈને વાત કરતા, એનો સિદ્ધાંત એ છે કે અઘરું કામ હોય, અશક્ય લાગતું કામ હોય પણ એ સમથી સોલ્વ થઈ શકે છે. સાથી
કે એમાં ભગવાનની શક્તિ ભર જ, ભગવાનની શક્તિ અનંત છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, ઇનફાઇનાઇટ પાવર. પણ એ પાવરને પ્રગટ થવા માટે એક અત્યંત આવશ્યક અને અત્યંત અનિવાર્ય શરત કોઈ હોય તો દેટ ઇઝ યુનિટી, યુનિટી, યુનિટી. આની ઉપર આપણે બેઝ બનાવવું પડે. એટલે શરૂઆત ફેમિલી ડ્યુટી કરવાની, એના ઉપર બધાએ વિચાર કરવો અને એના થોડા કોમન થોડાક પ્રિન્સિપલ્સ છે એ બધા યાદ રાખજો. એમાં કહ્યું કે મિલન, પછી મહિમા. મહિમાની વાત કરો ઘરમાં, કોઈની ભૂલ હોય તો કહેવાનું ખાનગીમાં, પણ વાત મહિમાની કરો. ઘરમાં જે સારું થયું ને એની વાત કરો, મહિમા કહેતા જાઓ. પછી મદદ. હવે ઘરમાં શું મદદ કરવી, પણ ઘરમાંય મદદ થાય, ન થાય એવું નથી. એમાં કંઈ મોટી મદદો કરવાની બધી નથી, પણ નાની નાની વસ્તુઓમાં પણ મદદ થઈ શકે છે. અને મોટામાં મોટી મદદ શું છે ઘરમાં, કે આપણું જીવન એવું બનાવવું એઝ મચ એઝ પોસિબલ કે ઘરના ઓછામાં ઓછા સભ્યોને ઓછામાં ઓછી તકલીફ પડે. આ ખ્યાલ રાખવાનો, એ રીતે જીવવાનું. વડીલો કેટલાક બેઠા છે ને, એમણે એવી રીતે રહેવાનું પાછું. પછી પછી બધું બધું બને એટલું, અમુક તો તમારા અનિવાર્ય હોય, પણ બધાએ પછી એ રીતે રહેવાનું. એટલે ઓછામાં ઓછી તકલીફ પડે જો પ્રમુખ સ્વામી મહારાજ એ રીતે જીવે છે તો. આ બધા સંતો આ કામ કરે છે, બાકી એક પૈસાનો પગાર નથી. અને 8 કલાક કામ નથી કરવાનું, અહીં તો 12 કલાક, 14 કલાક, 16 કલાક અને 18 કલાકને ઘણી વાર તો 24 કલાક કરવું પડે છે. સંતો એ રીતે કરે છે અને છતાં કોઈ થાકતા નથી, કંટાળતા નથી, મૂંઝાતા નથી, કશું નથી. ને કેમ કરે કે સ્વામી આ રીતે વર્તે. અહીં અમેરિકામાં સ્વામી હતા અને એક ઠેકાણે સ્વામી આમ રાત્રે બધી સભા પૂરી થાય પછી સંતો સાથે બેઠા હતા. સ્વામી એ ટાઈમ કાઢે જુઓ તમે, સ્વામી બધા સંતો સાથે બેસતા હોય, જ્યાં જ્યાં બધે ટાઈમ કાઢી લે અને એકદમ ફ્રી હોય, બધા સાથે બેઠા હોય ત્યાં આગળ. તો પછી બેઠા હતા ને એમાં ફોન આવ્યો. હવે ફોનમાં જરા ખાનગી વાત કરવાની હતી, તો ખાનગી વાત કરે તો સામો બોલે તો ના સંભળાય, પણ સ્વામી બોલે તો સંભળાય ને. એટલે પાછું સંતો સાંભળે તો એ બરાબર ના કહેવાય, દેટ ઇઝ નોટ ડિસિપ્લિન. એ બીજો સાંભળવો ના જોઈએ, એ પાછું ડિસિપ્લિન જાળવવાનું. એટલે સ્વામી એ ફોન લઈ બારણું ખોલીને અંદર રૂમમાં ગયા, બારણું બંધ કરીને ફોન વાત કરીને પછી આવ્યા. તો પછી સ્વામી આવ્યા ને તે સંતો કહે, સ્વામી આપ શું કરો ઊભા થયા, અમને કહેવું હતું તો કે તમને 8 જણને ઊભા કરું, એના કરતાં હું એકલો થઉં શું ખોટું. હવે જો સ્વામી મોટી ઉંમરના છે, ગુરુ છે, કોઈને ખોટું લાગવાનું નથી, પણ ભાવના કેવી છે તો એ રીતે ભાવનાથી રહેવાનું. તમારા અમેરિકાના પ્રેસિડેન્ટ જ્હોન એફ કેનેડી, એનું એક વાક્ય બધા યાદ રાખજો. જ્યારે જ્હોન એફ કેનેડી અમેરિકાના પ્રેસિડેન્ટ થયા ત્યારે પ્રેસિડેન્ટ તરીકેની પહેલી સ્પીચ આપી, એનું પહેલું વાક્ય બધા યાદ રાખજો અને ઘરમાં એપ્લાય કરજો તો ફેમિલી યુનિટી થશે. એણે કહેલું, આસ્ક નોટ વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, બટ આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. જો આ પ્રિન્સિપલ અમેરિકાની પબ્લિકમાં હશે તો અમેરિકા આગળ આવશે. દેટ ઇઝ ધી પ્રિન્સિપલ. હવે એને આપણે અમે અમેરિકા દેશ ઉપર ના લો, હમણાં હમણાં ફેમિલી ઉપર લાવો. એટલે સૂત્ર આને બનાવો, હવે ફેરવી કાઢો એમાં. પછી કે આસ્ક નોટ વોટ યોર ફેમિલી કેન ડુ ફોર યુ, બટ આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડુ ફોર યોર ફેમિલી. અને તમારી ફેમિલીમાં સમ થશે. આ બેઝ પકડજો. કોઈ પણ અપેક્ષા રાખશો તો પ્રોબ્લેમ શરૂ થશે, અને તમે અપેક્ષા નહીં રાખો તો તમે અપેક્ષા રાખશો એના કરતાં વધારે મળશે. તમે અપેક્ષા રાખશો જ નહીં તો તમને સામેથી બધા આપશે. પાણીની અપેક્ષા નહીં રાખતા તો તમને દૂધ આપશે, લોકો તમારો આદર કરશે. આપણે પ્રોબ્લેમ અપેક્ષામાંથી ઊભા કરીએ છીએ, પણ નિરપેક્ષ થવાનું છે, થોડું અઘરું છે. તમે કહો કે આવું કરવાથી થાય કે થાય, અપેક્ષા નહીં રાખવાની તો ન માગે એ દોડ તું આવે. આ બધો પ્રિન્સિપલ છે. એટલે આ પ્રિન્સિપલ રાખવાનો, ઘરમાં થોડુંક આ રીતે રહેવાનું, કોઈને તકલીફ ન થાય એ રીતે કરવું, બીજાને મહિમા સમજવો દરેકનો, જે કંઈ હોય એ સારું હોય. ધારો કે તમારા ઘરની અંદર દાર સારી બની તો સારું કહેવાય જ નહીં, તો એ મહિમા સમજવો અને મહિમા સમજીને બેસી ન રહેવું. જે તમને સમજ્યો એને કહેવું કે વેરી ગુડ, દાર 85% વાળી છે, બસ. પણ ધારો કે બીજે દાડે શાકમાં મીઠું વધારે પડ્યું તો નરેન્દ્રભાઈ શું કરવાનું, તો ઝાટકવાનું. પણ એ ઝાટકવાનું નહીં, બોલવાનું જ નહીં. જો પ્રમુખ સ્વામી મહારાજ એ રીતે વર્તે છે, તમે પેલું પુસ્તકમાં વાંચજો, આ પ્રસંગો છે. એક વખત કંઈક આવું કંઈક મીઠું વધારે પડી ગયું હતું, કંઈક પેલી કાકડી કડવી આવી હતી, તો સંતોષ સ્વામી તમે બોલ્યા નહીં કે તમને ખબર પડવાની જ છે, શું કરો બોલવું.
અને મીઠું વધારે પડ્યું છે એ પાછું નીકળવાનું નથી. પડી ગયું છે પડી ગયું, ના હોય તો નાખવામાં વાંધો નથી, પણ પડી ગયું છે કોઈ દોર નીકળવાનું નથી. હવે નવી દાર બનવાની નથી અને હમણાં ખાઈને સુઈ જવાનું છે તો ક્યાં ધમાલ કરવા જવું? એટલે પ્રેક્ટિકલ થવું પડે. એટલે સારું હોય ને તો એપ્રિશિએટ કરવું, પણ ખરાબ હોય ને તો બોલશો નહીં. આ બાજુ ખ્યાલ રાખવાનું. બીજું, અહીં કેટલાક વડીલો બધા આવ્યા છે, દેશથી આવ્યા છે, મોટી ઉંમરના છે, અને તમે બધા અહીં રહો છો, તમે બધા બિઝી છો, પણ તમારા ઘરના વડીલો હોય ને એણે આપણને ઉછેરીને મોટા કર્યા છો તો એને ભૂલશો નહીં. એમ તો તમે ભૂલો એવા નથી, તમે એને જમવાની વ્યવસ્થા કરો છો, નાહવાની વ્યવસ્થા કરો છો, દવાની વ્યવસ્થા કરો છો, એને માટે જરા સમય ફાળવજો, એને જરા પૂછજો, એની સાથે જરા વાર્તાલાપ કરજો. એને બીજું કંઈ જોઈતું નથી, તમે આપો જ છો બધું, પણ આની પણ જરૂરિયાત છે. મોટી ઉંમરે તો જરા ઘરડા હોય ને, કેટલાકના ઘરમાં હશે, અહીં બધા છે બધા ઘણા, પણ એની સાથે તમારે એ રીતે રહેવાનું. અને પાછા ઘરડાને કહેવાનું કે પાછા નાની નાની બાબતમાં ચકચક ના કરવી, કારણ કે તમે દેશમાં રહીને આવ્યા છો અને કામ ખર્ચો કેમ કરે ભાઈ? હવે અમેરિકા છે, એ બધું અમેરિકા જુઓ તમે, પ્રમુખ સ્વામી મહારાજ જુદી રીતે રહેલા છે, એનું આખું જીવન જુઓ તો. અને આ બધા અમેરિકાથી આવેલા બધા, કેટલાક તો અમેરિકા બોના કહેવેલે મૂર્તિ સ્વામી આ બધા, પણ સ્વામી એની સાથે એડજસ્ટ થઈ જાય, એ બધાની સાથે બધું મળી જાય. એટલે આમ તમારે થોડું શીખવાનું છે. પછી બીજું શીખવાનું છે, આ પ્રોબ્લેમ જ્યાં થાય છે ને, થોડા થોડા બધે દેશમાં પરદેશમાં બધે એક જ પ્રોબ્લેમ છે. તમારા ત્યાં દીકરાને લગ્ન થયા અને દીકરાને પત્ની આવી, કઈ રીતે એમ જોવાના? તમારી દીકરી છે એ રીતે જોજો. સ્વામી વારંવાર કહે છે, આમ દરેક સમૂહ લગ્નમાં સ્વામી આ આદેશ આપે છે કે એ રીતે એને ટ્રીટમેન્ટ આપજો તો એ તમને પિતાની જેમ ટ્રીટમેન્ટ આપશે. પછી દીકરીઓ બેઠી હોય તો એનું પાછું લગ્ન થયું તો પછી એણે શું કરવાનું? એને પાછી એને પહેલાં પિતા દેખાય અને આ દેખાય જ નહીં, એ પાછા પ્રોબ્લેમ હોય છે. એ બધું ઘણું અમે સાંભળવામાં આવે છે. તો એને પાછું ત્યાં સાસરે ગઈ હોય તો એના સાસુને સસરા છે એને પિતા તુલ્ય માનવા. આ બધા પ્રિન્સિપલ્સ અને આ બધા કયા છે, આ બધા તમે જુઓ તો આ રીતે રહે છે. સીતા હતા, સીતાને કૌશલ્યા પોતાની દીકરીની જેમ જોતા હતા. તો રામચંદ્રજીને જ્યારે જંગલમાં જવાનું થયું ને, તો સીતા તૈયાર થઈ ગયા કે મારે જંગલમાં હું જઉં છું. કૌશલ્યા કે તમારે ના જવાય. કે કેમ ના જવાય? કે તમારું શરીર ખમે નહીં અને તમારે જવાની જરૂરિયાત નહીં. તો કે ના, પણ રામચંદ્રજી મારા પતિ છે અને પતિ પ્રત્યેની મારી પહેલી ફરજ એની સેવા કરવી એ છે. તમારા પ્રત્યેની મારી ફરજ છે, પણ મારી પહેલી ફરજ તો રામચંદ્રજી પ્રત્યેની છે. તો કે બરાબર છે, તમે જાઓ, વાંધો નહીં. આવી તૈયારી હતી. તો આ રાખવાનું છું, તો આ શીખવાનું છે. આ બધું રામાયણ સાંભળીને શું કરવાનું? પછી રામાયણ ઘરમાં ઊભી કરવાની? પણ આ શીખવાનું છે કે નહીં? તો જો મંદિર જુદું થશે, આ મંદિર જુદું થશે, તમારું થશે, આ બધા કેવી રીતે આગળ, કેટલા પ્રોબ્લેમમાં એ લોકો સોલ્વ કર્યા છે. રામચંદ્રજી જ્યારે જંગલમાં ગયા, લક્ષ્મણજી તૈયાર થઈ ગયા. જો આ બેનો ભાવ હતો, પેલો ભરતજી એને માટે ગાદી લીધી હતી, પણ ભરતજી એને ખબર પડી કે મારી માએ આવું માગ્યું છે. એને અત્યંત દુઃખ થયું, એને ગોળી મારી એવું દુઃખ થયું. રાજમહેલ તો ગોળી માર્યો દુઃખ થાય, પણ કે આવું કર્યું મારી માએ. પછી જંગલમાં ગયા અને અને પછી રામચંદ્રજીને કે ભલે પિતાએ આમ કહ્યું અને માએ માગ્યું, મારા માટે માગ્યું છે, પણ ગાડી તમારી છે ને તમે પાછા પધારો. તો રામચંદ્રજી શું કહે છે કે બરાબર છે, તમને એવી ભાવના છે એ માટે બરાબર છે, પણ મને તો મારું પિતાનું વચન. એટલે કે એ તો હું કોઈ ઉઠાવી શકું જ નહીં, ભલે મને ગમે તેટલું દુઃખ પડે, પણ મારા પિતાનું વચન છે એ મારે પાળવાનું છે. અને તમને ગાદી સોંપી છે તો તમે કરો, જેને જે કાર્ય કરવાનું છે એ બધા કરે, એમ જ વિકાસ છે. કે ના ચાલે, તમે જ ગાદી લો, હું સંભાળવાનો નથી, તમે જ સંભાળો. તે ઋષિઓ ત્યાં પેલા ક્યાંક તમે લો અને પેલા ક્યાંક તમે લો અને આપણે શું, તું લાય, હું લાય બધું મારું છે, લાય તું લાય લે. એટલે એમાં ઝઘડો. આ કહે કે તમે લો, રાજગાદી તમે લો. કેવું છે? તો ત્યાં ઋષિઓ બેઠા હતા બધા, ઋષિઓની આંખમાં આંસુ આવી ગયા કે શું ભાઈઓ છે, કે છે આ સમ. આ તો યાદ રાખો ને, ધીરે ધીરે ત્યાં પહોંચવાનું છે આપણે બધાએ. પેલો કહે પેલો ને, તો ઋષિઓની આંખમાં આંસુ આવી ગયા. એમણે કહ્યું શું નિર્ણય કરવો? એટલે ઋષિઓ પછી બેઠા, જેમ જજની પેનલ બેઠે ને જ્યુરી, એમાં લોકો બેઠા ને શું આનો જજમેન્ટ આપવું. બધાએ વિચાર કર્યો કે બંને સાચા છે, અને જજમેન્ટ એવું આપ્યું કે બંનેનો વિચાર સાચો છે, રામચંદ્રજી જંગલમાં જ રહે, કારણ કે પિતાનું વચન પરાવવું જ જોઈએ. અને આને કહ્યું છે
એટલે એણે પણ રાજ સંભાળવું જ જોઈએ. પણ છતાં રામચંદ્રજી લાયક છે તો રસ્તો એવો કરો કે ગાદી ઉપર રામચંદ્રજીની પાવડીઓ મૂકો અને ભરત સંભાળે. કે માન્ય છે કે બરાબર છે? કે બરાબર છે. રાજા તો રામ જ, બીજો કોઈ નહીં. અને ભરત બધું સંભાળે. પણ ભરતે વિચાર કર્યો કે મારો ભાઈ, બે ભાઈ અને ભાભી જંગલમાં જમીન ઉપર સૂતા હોય અને હું પલંગમાં સૂ કેમ ચાલે? એણે ઝૂંપડી બાંધી અને જમીનમાં ખાડો કર્યો અને 14 વર્ષ નીચે રહ્યા છે, જમીન ઉપર સૂતા છે. આટલો ભોગ આપ્યો છે તો આ ભોગ આપવાની વાત છે. આ ત્યાગની વાત છે. આપણે આ ત્યાગ ઉપર આપણે જઈશું તો આપણો વિકાસ થશે, ફેમિલી યુનિટી થશે, સત્સંગની યુનિટી થશે. તો આપણે કરવાનું છે. અને બીજી વાત, જે આખા મંડળમાં પણ યુનિટી કરવાનું છે, કારણ કે આ પ્રોજેક્ટ આપણે કરવાનો છે. જે ડેટ કેસી પટેલે મારી કે 2003 અને જૂનની અંદર આ મંદિર તૈયાર થઈ જાય અને પછી સ્વામી એટલે પ્રતિષ્ઠા કરવાની, એ પ્રોજેક્ટ આપણે કરવાનો છે. એ પહેલાં ઈડા જ લેવા જેવું આ મોટું કામ છે. પણ મંડળની અંદર યુનિટી, પોઝિટિવ થિંકિંગ, સારી જ વાત કરવાની. ઘરમાં સારી વાત કરો, મંડળમાં સારી વાત કરો, ગુણની વાત કરો, રિપીટેડલી કરો, વારંવાર કરો, જ્યાં હોય ત્યાંથી સારી વાત. નેગેટિવ વાત નહીં, મોરી વાત પછી ના કરશો કે થતું છે આવું, કોઈ દાડો બોલશો નહીં. બધું થાય, બધું. આ ટેકનોલોજી નવી બધી બદલાઈ ગઈ છે એમ. ટેકનોલોજીની ટેકનોલોજીની ટેકનોલોજીની ટેકનોલોજી ભગવાન છે. એ આપણને મળ્યા છે, એ આ સંત રૂપે મળ્યા છે, એને આપણે રાજી કરવા છે. એટલે આ બધું જ કાર્ય શક્ય છે, કારણ કે ટેકનોલોજી છે. પણ એ ટેકનોલોજીને વાપરવા માટેનું સાધન એક છે, અને સમ માટે યુનાઇટ, ફેમિલીમાં યુનાઇટ, મંડળમાં યુનાઇટ, તો બધા કાર્ય સરળ થશે. અને આખું અમેરિકા જુએ જ છે અત્યારે કે BAPS ઇઝ નંબર 1, પણ આખું વર્લ્ડ જુએ અને બધાને થાય એના બરાબર છે. અમે આ ભૂલ કરી કે અમે આ પૈસા માગવા ના હતા, 100 કદાચ 1000 આપવા જોઈતા હતા, એવું એને થાય. એવું આપણે બધા કાર્ય કરીએ અને જીવન જીવીએ, એનો બેઝ આ રાખીએ, એ માટેનું બળ અને પ્રેરણા બધાને સતત મળતા રહે. એ ભગવાનને સંતોના ચરણોમાં પ્રાર્થના.

0: श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे। स्वामी बात करीजे, આપણા દેહમાં જીભ ભેળો કુટાનકુટી સૂર્યનો પ્રકાશ છે, જીભ ભેળો કુટાનકુટી સૂર્યનો પ્રકાશ છે, પણ તે હમણાં દેખાય તો કોઈની ગણના ગણતી ના રહે એમ મહિમા કહેવા। આપ બધા બધા ખૂબ સમર્થ થયો એમાં શંકાની। એક સ્વામી કહ્યું કે જીભ ભેળો કોટાનુકોટી સૂર્યનો પ્રકાશ છે, પણ તે હમણાં દેખાય તો કોઈની ગણતી ના રહે એમ મહિમા કહ્યો। સાચી વાત છે, આપણે જરાક ઐશ્વર્ય આવે ને તો ડટ્ટન સોપટ્ટન ક્યાંય ને ક્યાંય જતા રહીએ, બધું ઘણું બધું કરીએ, પણ સ્વામીએ બધું દબાઈ રાખ્યું છે તો હરકા ચાલીએ છીએ આપણે, નહીં તો કોઈની ગણતી ના રહે। સ્વામિનારાયણ હરે। સ્વામી વાત કરીજે, મુક્તાન સ્વામી જેવા મોટા સાધુ વાત કરે તો 2000 માણસની સભા બેઠી હોય તે સૌના સંકલ્પના ઉત્તર થતા જાય એમ મહારાજના સાધુ, એમ મહારાજના સાધુ તો જાણે ને વાત કરે, એમ મહારાજના સાધુ જાણે ને વાત કરે તો મુક્તાન સ્વામી એવા મોટા સાધુ હોય તે વાત કરે, સર્વદેશી વાત કરે, એમાં બધાના સંકલ્પો સિદ્ધ થાય, એ બધાના સંકલ્પોનો જવાબ મળે। સ્વામિનારાયણ હરે। સ્વામી વાત કરીજે, મહારાજનું મત તો કથા કીર્તન વાર્તા ધ્યાન એ જ કરાવવું છે, મહારાજને તો આ જ કરાવવું છે, પણ બીજું બધું ઘણું બધું થાય છે, કામ વગરનું બધું થાય છે, પણ મહારાજનું મત તો કથા કીર્તન વાર્તા ધ્યાન એ જ કરાવવું છે, ને માણસને તો સ્વભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહીં। આપણે અનાધિકાળના સ્વભાવ પડ્યા છે તે અમથા અમથા કોઈ કારણ પ્રયોજન વિના પણ બીજું બધું આપણે કરતા હોઈએ છીએ, ત્યારે હવે આપણે શું કરીએ? પછી સ્વામી કહ્યું કે હવે આપણે શું કરીએ, ને આવો જોગ છે તેમાં નહીં સમજાય, ને સ્વભાવ મૂકીને મોટા સાથે નહીં જોડાય તો તે મોડો ધામમાં જશે, એમાં કાંઈ ભગવાનને ઉતાવળ નથી, ને આ કારખાના તો દાડે દાડે વધતા જશે। સ્વામી વાત કરી, કારખાનો દિવસે વધતા જાય છે, અને આપણે પણ જો આપણે તપાસ કરીએ તો કેટલું વધી ગયું છે, એટલે એ તો વધવા વધતું ચાલશે, પણ આવો જોગ છે તેમાં નહીં સમજાય, ને સ્વભાવ મૂકીને મોટા સાથે નહીં જોડાય તો તે મોડો ધામમાં જશે, એમાં કાંઈ ભગવાનને ઉતાવળ નથી, ને આ કારખાના થયા તો દાડે દાડે વધતા જશે। સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે, આ સાધુ જેવા છે એવા જણાય તો તેને મૂકીને છેટે જવાય નહીં, ખસાય નહીં, ને કાંઈક ચમત્કાર જણાવે તો વ્યાપકાન સ્વામીની પેઠે બંધી ખરું થાય, માટે કાંઈ નથી દેખાડતા તે પણ ઠીક છે, આપણે જોવાની જ ઈચ્છા થયા કરે, કંઈ ચમત્કાર દેખાય અને એમાં જ માલ મનાવે છે, તે છાનું છૂપવું પણ આપણને કંઈ જોવાની દેખવાની થાય, પણ આ જે મનુષ્ય રૂપે છે મોટો ચમત્કાર છે એ દેખાતું નથી, અત્યારે 15 ફૂટનો ઊંચો માણસ હોય, 15 ફૂટ ચાલો જતો હોય, બધા દોડી દોડીને આવે જોવા જાય. પણ આ 15 ફૂટ આ તો માણસ જેવા દેખાય છે, પણ એ તો 15 ફૂટ કરતાં ક્યાંય છે. એટલે પણ તોય સ્વામીએ કહ્યું કે આ બધું અમે જાણીને રાખીએ, છુપાડી રાખ્યું છે, અને એક મોક્ષનો માર્ગ ખુલ્લો રાખ્યો છે. જંતરામાં તો આપણે તાર ખેંચીએ સીધો નીકળે, એક જ બારું ખુલ્લું રાખ્યું છે મોક્ષનો માર્ગ. બીજા બધા બારા બંધ કર્યા છે, અને નિયમે કરીને પણ આ સરખું રહે છે. પણ જો છૂટો દોર મૂકે તો આપણું કેટલું બગાડો થાય, કોઈ કોઈને રહે નહીં. અને આપણે ચમત્કાર પરચામાં જ પડી જઈએ એમાં શંકા વિનાની વાત છે. એક જરાક હોય તો કેટલું બધું કરીએ આપણે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ, આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વર્તે છે, પણ દેશકાળે તો આવો જોગ ન રહે તો પણ સુખ રહે એવો શો ઉપાય છે? આજે તો આપણને પ્રમુખ સ્વામી યોગી બાપા શાસ્ત્રી મહારાજ સંઘ છે એટલે સુખ વર્તે છે, આપણે અંતરે શાંતિ છે, પણ આવો જોગ ન રહે તો શું થશે? પણ આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વર્તે છે, પણ દેશકાળે તો આવો જોગ ન રહે તો પણ સુખ રહે એવો શું ઉપાય છે? એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે. મોટાના ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ, ગંભીરપણું, ધીરજપણું, એ આદિ એક મોટાના મહિમાનો વિચાર કરીએ ને મોટા હૈયામાં સ્ફૂરે તેણે કંઈ સુખ વર્તે. હવે ખરેખર સમાગમ કર્યો હોય તો આ બધું આવે, ઉપર ઉપરથી નહીં, સલામ ભરીને ચાલ્યા જાય એ વાત નથી. પણ મોટા સમાગમ કેવી રીતે કરવું તેમના એમનો મોટાનો ગુણ, એમના ગુણો બધા છે, એ આપણા બધા ગુણો હોય, આપણે એકબીજાના ગુણ કરીએ બોલીએ છીએ, પણ તે ઉપર ઉપરનું બીજો એક અવગુણ દેખાય તો બધું ગુણ અવગુણના પરિણામે, એટલે આપણે ઠેકાણું નહીં. પણ મોટા પુરુષ હોય એના ગુણ વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ, ગંભીરપણું, ધીરજપણું, એ આદિ મોટાના મહિમાનો વિચાર કરીએ અને મોટા હૈયામાં સ્ફૂરે તેણે કંઈ સુખ વર્તે. આપણે આ પ્રમુખ સાહેબ જીવન ચરિત્ર વાંચીએ છીએ, જોઈએ છીએ, વિચારીએ છીએ, તો બધું આ બધા ગુણ દેખાય અમને. છુપા એમ ઉપર ઉપરથી બધું ના દેખાય, પણ અંતર ઊંડા ઉતરે તો બધું દેખાય. બધા જ ગુણો છે, ગુણ છે, વિભૂતિ છે, ઐશ્વર્ય છે, પ્રતાપ, ગંભીરપણું, ધીરજપણું, એ આદિક એ બધા કેટલાય બધા ગુણો હોય, એ આદિ મોટાના મહિમાનો વિચાર કરીએ ને મોટા હૈયામાં સ્ફૂરે તે કંઈ સુગર. અને આવી રીતે વિચાર કરીએ તો સ્વામી યાદ આવે અને તેને કંઈ પછી સુખ વર્તે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે, આ જીવને કોઈ દાડો ગણપણ આવતું હશે કે નહીં? દેહને તો આવે, પણ જીવને ગણપણ આવતું હશે કે નહીં એ પ્રશ્ન છે. જીવ તો અનાદિનો છે, અને ક્યારે ગણપણ આવે ક્યારે એ પ્રશ્ન છે. દેહને તો ગણપણ આવે તો દેહનું તો બધું ઠીક છે, પણ સ્વામી કે જીવને ગણપણ આવતું હશે કે નહીં એ તો અનાદિકાળથી જ અજર અમર એ બધું હશે, એને ગણપણ આવતું છે કે નહીં અનાદિકાળથી? એટલે ઘડપણ કયા કઈ અવસ્થામાં આવે અનાદિના છે, એટલે એક સરખું ઢાળો છે. સ્વામિનારાયણ સ્વામી વાત કરી એમ કહીને વરી કહ્યું છે, જીવને જ્ઞાન થાય ત્યારે ઘડપણ આવે, જ્ઞાન આવે ત્યારે ઘડપણ આવે, પણ તે વિના તો ઘડપણ આવે નહીં. ઘડપણ એટલે અહીંયા સ્વામી ઘડપણ એટલી મોટી અવસ્થા, એટલે જે ઘડપણ એટલે પીડ થાય, બધું સમજીને બેઠો હોય અને એ સમજણ કરી હોય તો એને ઘડપણ આવ્યું કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભગવાનને અર્થે આપણે જે જે કર્યું છે ને કરીએ છીએ તે જાણે છે, ને જેને ખોરે માથું મૂક્યું છે તે રક્ષા કરશે, ને આપણું તો ભગવાન બહુ માની લે છે. જો પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં શ્રીજી બાજી વાત, આપણે કાંઈક લેશ પણ કર્યું હોય તો ભગવાન ભૂલતા નથી. આવી વાત કહી એને યાદ રાખે અને સંભાળીને આપણને યાદ કરીને બધું ભલું કરે. અવગુણ સામ તો જોતા જ નથી ભગવાન. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, જ્ઞાનીને ભગવાનને પોતાનો આત્મા કયો છે તે ઉદ્ધવ જ્ઞાની, અને પ્રેમીનો ભગવાન રાખે તો ખરા પણ જ્ઞાન વિના અધૂરું. સત્યદાન સ્વામીને તરસ લાગી તેથી મહારાજને પણ તરસ છીપે નહીં, પછી સત્યદાન સ્વામીને પાણી પાયું તે મહારાજને તરસ છીપી, તો પણ મહારાજનું મત નિજાત્માને બ્રહ્મરૂપ માનવું એમ છે. કેટલી એકતા હશે, મહારાજ સત્યાન સ્વામી તરસ લાગી તો મહારાજને પાણી પાવું ત્યારે તરસ છીપી, એ કેટલી બધી એકતા. બધું પણ તોય મહારાજે કહ્યું કે નિજાત્માને બ્રહ્મરૂપમ એમ માનવું, એ આત્માને દે એ બધી અલગ વાત છે. જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કહે છે, જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કહે છે, શા કારણથી? તે ઉદ્ધવ જ્ઞાની, ને પ્રેમીનું ભગવાન રાખે તો ખરા પણ જ્ઞાનીના બધું અધૂરું. પ્રેમી એ દેહનો ભાવ છે ઉપર ઉપરનું, ખરેખર એને બધું રાખવું પડે, સંભાળવું પડે. આપણા સત્સંગમાં આપણે અનુભવ થાય છે બધા, ઘણા બધા આપણે રાખ રખાટ હોય બધું હોય ત્યારે હરિભક્તો માણસો ટકે. અમે એક ગામમાં ગયા હતા, દ્વિશતાબ્દીનો બોર્ડ હતો, એ બધા રોપવા ગયા હતા. બધી પધરામણી કરી, કાદો હતો ખૂંદી ખૂંદીને બધે પધરામણી કરી, એક ઘર બાકી રહી ગયું હતું. તો અમે પાયા પછી કારમાં બેસવાની તૈયારી હતી, તે કહે કે મારું ઘર રહી ગયું છે, આવવું જ પડશે. તો અમે કહે અત્યારે હવે ક્યાં, અને બીજે જવાનું હતું, બીજે પાટું રોપવાનું હતું, તો એ મળ્યા. ને પછી એ આપણે બોર્ડ ચડ્યું હતું ને એ ઉખાડીને આમ કચરી નાખે, એટલી બધી ખીચી, એ જરાક રાખ્યું નહીં. એટલે હવે એનું ઘર ક્યાંય ગામને છેડે હતો, બધું કાદો ખૂંતા ખૂંતા જવું પડે, પણ તો એને હાટ લીધી. એટલે આપણે આ હરિભક્તોનું અને સાચું યોગી બાપા કહે છે, બધા ઉગતી પેઢી છે, ઉગતા હોય એટલે એને સાચવવું જ પડે. અને સ્વામી બાપા પ્રમુખ સાહેબ મહારાજ યોગી બાપા ખૂબ રાખ્યું છે, બધાને મન સાચવ્યું છે, અને એ આપણે કરવું જ પડે. મનમાં ગમે એવો ભાવ હોય એ ના ચાલે. સત્સંગ વધારો હોય તો આવું કરવું પડે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઢપુરમાં શ્રી હરિએ સ્વરૂપાન સ્વામીની સેવામાં રહેલા નિષ્કાન સ્વામી તથા પરમસાનંદ સ્વામીની પ્રશંસા કરી મહારાજની સેવામાં અભય સંતો રહેલા સારી સેવા કરી હશે એટલે મહારાજે પ્રશંસા કરી. પછી કહ્યું મહારાજ બે સંતો સેવામાં રહેલા નિષ્કાન સ્વામી અને પરમસાનંદ સ્વામી એમની પ્રશંસા કરી. પછી મહારાજે કહ્યું પોતાનામાં દોષ જુએ બીજામાં. મહારાજે સખત બંદી કરે પોતાનામાં દોષ જુએ ને સત્સંગમાં બધાના ગુણ ગાતો રહે. ન બને પછી આ કરીએ તો બીજું કરવાનું છે. આપણે આપણા સ્વભાવ પ્રમાણે જે કરવાનું પોતાનામાં દોષ જુએ બહુ અઘરો છે. પોતાના દોષ જોવાય નહીં, બધા અમમ કરે. પણ જો પોતાનામાં દોષ જુએ બારીકાઈથી ચૂંથી નાખે પોતાના દોષ, એની અંદર અંદર હું શું કરું છું, શું કરાયો છું, અજામત થાય છે, બધા પોતાના દોષ ઉપર બધું રાખે. જો પોતાના દોષ જુએ તો આપણને ઘણીવાર નિરાશા આવી જાય. પ્રાપ્તિ અને પોતાના દોષ, ભગવાન મળ્યા છે, ફિકર નથી, બેડો પાર થઈ ગયો છે, એક મનમાં ધાર. અને પછી પોતાના દોષ બરફ ચૂટલા ભરી ભરી જણ. પોતાનામાં દોષ જુએ ને સત્સંગમાં બધાના ગુણ ગાતો રહે. થાય થશે. પછી આગળ વધીએ. અહીંયા જ ગાડી અટકે એટલે છે. એક નાનો બાળક મને પત્ર લખ્યો હતો, એને ક્લાસમાં પહેલો નંબર આવતો હતો. મને પત્ર લખ્યો કે સ્વામી મારો બીજો નંબર આવે એવું કરો તો મને માન આવે છે. આટલો નાનો આપણને કોઈ રીતે અંતરદૃષ્ટિ થાય નહીં. હું તો બધાનો હેડ, હું કહું એમ બીજા કરે, બીજા કે એમ એ ન કરે. પોતે અતિ મોટું માને હોય ને, મારામાં કોઈ દોષ જ નથી આવું માને, મારામાં કોઈ દોષ નથી. પછી ક્યાં વાત રહી. અને મહારાજે મહારાજ શ્રીજી મહારાજ પોતે વાત કરે છે, પોતાનામાં દોષ જુએ ને બીજાના ગુણ ગાતો રહે. પોતાનામાં દોષ જુએ ને સત્સંગના સત્સંગમાં બધાના ગુણ ગાતો રહે, એક બે નહીં. જે આપણને ફાવે આપણા મળતા રહ હોય એના ગુણ ગાય એ તો બધા કરે છે, બધાના ગુણ ગાય, બધાના. બીએ પીએસ તો એક બેના ગુણ ગાવાના, બધાના ગુણ ગાવાના, તો એક પરિવાર કહેવાય. પોતાનામાં દોષ જુએ બહુ અઘરું છે. આટલું જ થાય ને એકાંતિક, પોતાનો દોષ જુએ અને પ્રાપ્તિ એકાંતિક. પોતાનો દોષ જુએ ને સત્સંગ બધાના ગુણ ગાતો રહે, તેને અંત સમયે ભગવાન તીડી જાય છે ને તેનો મોક્ષ કરે છે. પતી ગયું સર્વોપરી, જે કામ કરવાનું તો થઈ ગયું. બસ, અને કેવું કામ! શ્રીજી મહારાજના ગમતું સર્વોપરી ભગવાન, એમના ઉપર કોઈ સત્તા નથી, એમનું ગમતું થઈ ગયું. પતી ગઈ વાત, આ બધું આપણે વિચારતા નથી. કોણ કોના ગમતામાં રહેવાનું છે? કોઈ સત્તા એમની ઉપર છે નહીં. એવા ભગવાન, એ ભગવાનને આપણે જેવા બધા હમણાં ઘનશ્યામ ઘનશ્યામ ઘનશ્યામ અને ગુણ ગાયા બધા બાળકોએ, બધે સારી ટ્રેનિંગ આપે. બહુ સ્પષ્ટ બોલતા હતા ગુજરાતી, બહુ સ્પષ્ટ. ધડાકા બી હોય તો બહુ રાજી થાય. પોતાનામાં દોષ જુએ ને સત્સંગ બધાના ગુણ ગાતો રહે, બધાનો, એક બે નહીં. તમને તો મસ્કામાં રહેનો ગુણ ગાય, બધાના ગુણ. તેને અંત સમય ભગવાન તીડી જાય છે, તેનો મોક્ષ કરે છે. બધું પૂર્ણ સંપૂર્ણ કામ થઈ ગયું. જે ભગવાન અને સંતમાં દોષ કલ્પે છે, ભગવાન સંતમાં દોષ કલ્પે છે, છે નહીં એ કલ્પે છે. મૂર્ખો, ભગવાન સંતમાં દોષ છે જ નહીં. સર્વે ગુણે સંપન્ન, બધા સર્વે દોષે રહીત એવા ભગવાનમાં કલ્પે છે. ભગવાન સંતમાં દોષ કલ્પે છે તેને જમદૂતો લઈ જાય છે. બીજી બાજુ ભલા અક્ષરધામમાં જાય, મતલબ જમદૂત લઈ જાય પાતાલમાં. ફરી એકવાર તેને સત્સંગનો યોગ ભગવાન આપે છે ને તેનો મોક્ષ કરે છે. ભગવાન દયાળુ છે, ફરી એને ચાન્સ આપે. ભાઈ હજુ સુધર, હજુ સુધરે તો કામ થઈ જાય. લક 84માં નાખે છે, એટલે ભગવાન સંતમાં દોષ કલ્પે છે તેને જમદૂતો લઈ જાય છે. લક 84માં નાખે છે. ફરી એકવાર તેનો સત્સંગ, તેને સત્સંગનો યોગ ભગવાન આપે છે ને તેનો મોક્ષ કરે છે. ભગવાનને પોતાના વિરુદ્ધ પરતાન છે. જો એક રાજા હતા, એ જંગલમાં રખડી પડ્યો હતો, એકલો થઈ ગયો. અને પછી એને તરસ બહુ લાગી. પછી આપણે એક ખેડૂત હતો, એને ભમલી ભરેલી, એટલે એનો ઘડો હતો પાણી હતો. તે રાજાને બહુ તરસ લાગી હતી. રાજાએ વિચાર કર્યો કે આપણે જઈશું એ પાણી પાસે અને આપણે એને 5 ગામ આપશું. એ બધો વિચાર કરેલો. પણ પાસે આવ્યા તો મને ફોડી નાખ્યો માટલો. પછી રાજાએ કહ્યું કે મેં સંકલ્પ કર્યો છે એ પૂરો કરીશ, તને જેમ હોય. પછી પાંચ ગામ આપ્યા, પાણી ના પાયું તોય એટલે આવી કે ભગવાન છે એમનું બિરુદ પૂરું કરે. છેલ્લામાં છેલ્લું બધું પ્રયત્ન કરે પછી ના છૂટકે એટલે ભગવાન પછી જમપુરી જમના દૂતોને સોંપી દે બધું. અને કેવું છે આ લાભ લેવાનો, ભગવાન રાજી કરવાનો, મૂકીને કીચડ કાદવમાં પડે છે. માન ઈર્ષા અદેખાઈ એ કીચડમાં પડે છે. આટલો સારો લાભ ભગવાન કોઈ દિવસ મળેવા નહોતા. ક્યાં કીડીને ક્યાં હાથી એવું છે, પણ તોય ભગવાન મળ્યા. અને સામેથી આવ્યા એ તો કોઈ જવા ભગવાન સંગનો જોગ થાય જ નહીં, કોઈ દિવસ ન થાય. ગમેલા સાધન કરો, ગમે એટલું કરો, આખા બ્રહ્માંડમાં જેટલા સાધનો છે બધા કરી છૂટો, પણ ભગવાન આવે જ નહીં, ભેટો થાય જ નહીં. તે આવ્યા અને આપણા જેવા થયા. આપણે ભેગા પ્રમુખ સાંઈ મહારાજ આવ્યા, યોગી આપા આવ્યા, હવે બાળકો સાથે બાળક જેવા થયા અને મોટા સાથે મોટા થયા. જેને જે રીતે ઘટે રીતે કોઈ દેશ બને નહીં. આ બીજા તો નોકરી કરવા જાઓ ઇન્ટરવ્યૂ લે, જરાક આગુ પાછું થાય નપાસ. અને સ્વામી મને મહારાજ તો ઇન્ટરવ્યૂની કાંઈ નહીં, બધાને ભરતી પેલા ગારાને એવાને પણ ભરવા છે. ભગવાનની કેટલી દયા છે, પણ આપણે એવા મૂર્ખા હોય કે જે ભગવાન સામે પડે એવું છે. શુદ્ધ પવિત્ર પણ રહી સત્સંગ કરે, શુદ્ધ પવિત્રપણે રહી સત્સંગ કરે, જે આપણે બધાએ કરવાનું છે. નાના બાળકથી લઈને બધાએ નિયમ પાળવાનો છે, નિશ્ચય કરવાનો છે. શુદ્ધ પવિત્રપણે રહી સત્સંગ કરે તેનો અણુ જેટલો ગુણ પણ ભગવાન મેરું જેટલો માની લે છે. એટલે આ રોકાણ પૈસા એસાની વાત જ નથી. મહારાજ કહે છે શુદ્ધ પવિત્રપણે રહી સત્સંગ કરે, જે આપણા નિયમ છે એમાં રહે અને કોઈનો અવગુણ ના લે, આ બે કામ કરે. શુદ્ધ પવિત્રપણે રહી સત્સંગ કરે, આ બે, કોઈનો અવગુણ ના લે, બીજાનો મહિમા ગાય અને નિયમ પાળે, એવી રીતે વર્તે શુદ્ધ પવિત્રપણે રહેવું કહેવાય. તેનો અણુ જેટલો ગુણ પણ ભગવાન મેરું જેટલું માની લે છે. હવે આવા પુરુષ હોય અને જરાક જ ગુણ હોય અને ભગવાન મેરું જેટલું માની લે છે. ભગવાન એ અનંત ગુણ, ભગવાન એ ગુણ અનંત કલ્પ સુધી ભૂલતા નથી. તેનો અપાર સુખ, તેને અપાર સુખ આપે. પછી આવો હોય શુદ્ધ પવિત્ર પણ સત્સંગ કરે, એનો ભગવાન અણુ જેટલો ગુણ હોય પણ મેરું જેટલું માની લે, પછી ભગવાન ક્યારે ભૂલતા નથી. આપણે તો કોઈ પૈસા આપે લઈએ તો ઓલો આપનારને યાદ રાખવું પડે, લેનારને તો વાંધો નહીં. આપણા એક સત્સંગી હતા ને થોડો મહેન્દ્રભાઈ શુકલ,
1: એક ભાઈ આવ્યા હતા, એને ભરૂચમાં નોકરી હતી તો કોઈ રહેવાનું ઠેકાણું નથી, એટલે મહેન્દ્રભાઈ એને રૂમ કાઢી આપી અને મહિના સુધી પછી જોઈને બીજો ઘર લઈને પોતે વ્યવસ્થા કરી શકે. પણ મહિના પછી એટલે કહું મહેન્દ્રભાઈ કે ભાઈ ખાલી કરો, મારા મધર છે આ રૂમ, એની રૂમ છે, નીચે આવું જવું, બાથરૂમમાં આવું જવું સરસ પડે. બોલે કંઈ બોલ્યા નહીં, 6 મહિના થઈ ગયા ખાલી કરે જ નહીં. પછી મહેન્દ્રભાઈ બહુ કહ્યું થાય કરી લે, હું ખાલી કરવા નથી. બાપની રૂમ હોય એમ વાત કરે, દયા કરી એટલે ધર્મ કરતા ધાડ પડી. એટલે આ તો આવે છે, ભગવાન તો આપણા, ભગવાન એ ગુણ અનંત કલ્પ સુધી, એક કલ્પ એટલે 8/64, અનંત કલ્પ સુધી ભગવાનને ગુણ ભૂલતા નથી. તો ભગવાન કેટલા દયાળુ, કેટલું બધું આપણું માની લે છે. આપણે આટલું કરવાનું છે, આટલું. ભગવાન તો કેટલું માની લે છે, કેટલું મેરું જેટલું માને, અને પછી અનંત કલ્પ સુધી એ ગુણ ભૂલતા નથી. આવા દયાળુ છે ભગવાન, એને મૂકીને બીજા લફરામાં પડે એ બરાબર ને. જો આ બાળમંડળ શિશુ મંડળ છેલ્લે છેલ્લે વાત કરી હતી બધી, ભવ્ય વાત કરી હતી સહજાનંદ સ્વામી મહારાજે.

ไม่มานิพพานวัดตั้งแต่આપણે કઈ વાર મહિમાની વાતો કરવાની છે, મહિમાની વાતો કરે તો મહારાજ વાત કરે છે. કૌકામાં હરિજનો પ્રત્યે શ્રીહરિએ કહ્યું, મહિમા વિના સત્સંગ સમજાય નહીં. પહેલી જ પ્રથમ સ્તંભ રૂપિયો અમારા છે, મહિમા વિના સત્સંગ સમજાય નહીં. આપણે ગમે એટલું કરીએ, બીજા ગ્રંથો વાંચીએ, તપીએ, બધું કરીએ, પણ મહિમા જો આપણને મહિમા છે નથી એવું નથી, પણ એ ગુણ દોષ રહેલા હોય એટલે ત્યાં બધી સત્સંગની મજા આવે એની. મહિમા વિનાના સાધન વૃથા છે. ખલાસ થઈ ગયો. મહિમા વિના જો આપણને મહિમા છે, પણ જે કક્ષાએ શ્રીજી મહારાજ વાત કરે છે એટલો મહિમા નથી આપણને, એટલે સત્સંગ કરવાની મજા આવતી નથી, બરકત આવતી નથી. મહિમાને એના સાધન મેરુ સમાન હોય તો પણ મહિમાયુક્ત અણુ જેટલા સાધન બરાબર થાય નહીં, કેટલું ફેરફાર. એટલે મહિમા જીવનમાં લાવવું આજે આપણે નથી, પણ આવશે. એક બાજુ મહિમા મહિમા મહિમા એ બીજી કોઈ વાત ના કરી તો આ મહિમા સિદ્ધ થશે. અને આપણા બધે વાત કરી મહિમા જેટલા મહિમાથી સાધન કર્યા છે, એટલે સેવા ભક્તિ બધું જે કંઈ કર્યું મહિમા સાથે, તો એને આપણે સાંભળવાનું મન થાય. આવા મહિમાની વાત થાય તો આપણે કંટાળો આવે. આ બે વર્ગ છે, મહિમા વિનાના હોય એને તો મજા આવે, અમહિમાની વાત થાય તો મજા આવે, પણ એ કામનું નથી. ગમે એટલા સાધન કરીએ તો પણ નકામા છે. મહિમા વિના એક જરાક જ મહિમા હોય પણ તો એને બહુ મોટી પદી પભાડે. હરિભક્તને પરસ્પર હેત ના હોય. જો આપણી વાત આવી કે આપણને મહિમા ના હોય અથવા કાચો પૂછો મહિમા હોય એ ચાલશે. હવે કોઈને પગે લાગતા હોઈએ અને પછી કોઈ દિવસ ખાલી જાય એ ચાલશે, વાંધો નહીં. ના મહિમા પગે લાગ્યા કે ના લાગ્યા એ બરાબર છે, એ બધું મનમાં થાય એ ખૂબ બહુ મોટી ખોટ છે. કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. હરિભક્તને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી. સાધન બાદ એટલા બધા સાધનો કર્યા કરે પણ મહિમા યુક્ત થોડુંક જ હોય તો પણ એ નંબર મારી જાય. અને મહિમા વિના ગમે એટલા સાધન અપાર સાધન કરે, મહિમા વિના અપાર સાધન કરે એટલે જો મહિમા અમૃત છે. એમાં એક ટીપું નાખે તો બધી ભાજી સુધારી નાખે. હરિભક્તને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી. બધું નકામ એટલે મહિમા અપાર. મહિમાની વાત આવી જ

મહિમા સહિત જે તમે સાધન કરો તે લેખે લાગે, નહીં તો બધું નકબ. અપાર સાધન કરે તો પણ હરિભક્ત પરસ્પર હિત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નહીં. બીજા અંગ નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં, તેમ મહિમા વિનાના સાધન જાણવા. આપણે બીજા બધા અંગ સારા હોય, સાચા કામ કરતા હોય, પણ ગરુડ ઉડાય અહીંયા પ્રોબ્લેમ હોય, બધી ઘણા પ્રોબ્લેમ થાય. તો મહારાજ કહે કે મહિમા વિનાના સાધન એવા જ જાળવા, મહિમા ના હોય. બીજા નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં, તેમ મહિમા વિનાના સાધન જાળવા. મહિમા રસ છે અને સાધન કૂચા છે. તો શેરડીમાં આપણે શેરડી પીએ અને રસ નીકળે અને પછી બાકી શું રહે? કૂચા કૂચા. એટલે મહિમા રસ છે અને બીજા સાધન કૂચા છે, તેમ મહિમા વિનાના સાધન જાણવા. મહિમા રસ છે અને સાધન કૂચા છે. કૂચા ઢોરે ખાય નહીં, ગધેડો ખાય નહીં, કૂચા એમાં શું કહું. અને ભૂલથી ચાવવા લાગે પણ ધૂધું કરી નાખી દે, કાઢી નાખે. તો સાધન મહિમા રસ છે, સાધન કૂચા છે. કેટલી મોટી તફાવત, એ કાંઈ નહીં, સત્વ જ નહીં. તેમ મહિમા વિનાના સાધન જાણ. મહિમા રસ છે અને સાધન કૂચા છે. મહિમા માયક જીવને ગમે નહીં. તો આપણે તપાસી લેવું, તો મહિમા ગમતું ના હોય, કોઈના વખાણ થાય. અને મહિમા તો એવી છે, તમે તમારા વખાણ થાય તો ગમે, પણ બીજાના વખાણ થાય તો એ ગમવું જોઈએ. બીજાના વખાણ થાય તો આપણા વખાણ થતા હોય એવા જ, એવું જ ગમવું જોઈએ. તો મહિમા કહે મહિમા રસેન સાધન પે. મહિમા માયક જીવને ગમે નહીં. એટલે આપણે તપ જાતે તપાસ કરી કે તમને મહિમા ગમતો નથી. પોતાનો મહિમા ગાય, બીજાના મહિમા એટલું જ રસ લેવું જોઈએ જેમ તમારો મહિમા ગવાય. ને રસ લે એટલો જ મહિમા, તમે બીજાનો એ બનતું નથી. પોતાના મહિમા ગવાય તો, પણ બીજાનો મહિમા ગવાય એ ગમતું નથી. ગુરુ સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય તેને મેરુ સમાન કહે. કેટલી મોટી અલ્પ ગુણ હોય એને મેરુ સમાન કહે. અને એને એને ઢગલાબંધ ગુણ ગ્રહણ કરે તો શુદ્ધ મનવારો છે. આપણે એ શુદ્ધ મનવારો કહીએ એ વાત નથી. આ શુદ્ધ માનવાર શ્રીજી માની વ્યાખ્યા છે. અને આપણે બરાબર છે, તમે આ શુદ્ધ મનવારો છે આ, પણ મહારાજ કે શુદ્ધ મનવારો તો આવા પુરુષ હોય, આવી વ્યક્તિ હોય, એ શુદ્ધ મનવારો કહેવાય. બીજાની તપ કરવા કરતાં પણ સંતના ગુણ ગ્રહણ કરવા તેનું બળ વધારે છે. ટોપમાં ટોપ તપ કરવા કરતાં સંતના ગુણ ગ્રહણ કરવા એ શ્રેષ્ઠ છે. સંતના ગુણ ગ્રહણ કરવા તેનું બળ વધારે.
વધારે છે એને બળપણ છે. બીજું તપ ને બધું કરીએ બહુ સારી વાત છે, કરવા જ જોઈએ, એને મહારાજની આજ્ઞા છે. પણ તપ કરતા એક દિવસ ઉપવાસ કર્યો, બીજે દિવસે શું ફરી કરવું પડે? તો અને સંતના ગુણ ગ્રહણ કરવા, એમાં એક ગુણ ગ્રહણ કરે તો ફોલોઅપ થાય, એને લાઈન પકડાઈ ગઈ એ ગુણ ગ્રહણ કરવા. પછી એ ગુણ ગુણ ગુણ ચાલ્યા કરે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જૂનાગઢમાં શ્રીહરિએ વર્ણીને વેદ ઋષિની વાત કરી હતી, એ સઘળી વાર્તા મુક્ત મુનિએ યાદ રાખીને ઉત્તમ રૂપને કહી. શું વાત કરી? દેહ અસત છે, દેહ અસત છે એટલે એમાં કાંઈ માલ નથી. અનાત્મા છે, અત્યંત અપવિત્ર છે. આત્મા વિના દેહના ગુણ જ નથી. જો ગમેલો રાજા હોય, મોટો નગરપતિ હોય, બધું હોય, પણ જીવ ના હોય તો બહાર કાઢો, બહાર કરો, એ કોઈ ઊભા ન રહેવા દે. અને જેમ મોડું થાય એમ ગંધાય અને વેરાસર પતાવી દેવી. તો જો કહેવાનું શું કે આ શરીરમાં આત્મા છે એ મુખ્ય છે, એના વિના બધું કાંઈ નથી. જે આત્મા દેહને એક કરી માને છે તેને જ બીજાનો અવગુણ દેખાય છે. તો આપણે બધા ચોર છીએ મહારાજની ભાષામાં. તેને બીજાનો અવગુણ દેખાય છે. આત્મજ્ઞાન વગર સર્વે મનુષ્યો અંધ છે. આ શરીરમાં જીવ છે એ જ મુદ્દો છે. હવે એ ના હોય તો અંધરો જ કહેવાય ને. આત્મજ્ઞાન વગર સર્વે મનુષ્યો અંધ છે. કોઈ પોતાને આત્મારૂપ કહેવડાવતો હોય, હું આત્મા છું, બ્રહ્મ છો, બધી હતર સો સો વાત કરે આત્મા, એવી રીતે કોઈ પોતાને આત્મારૂપ કહેવડાવતો હોય અને બીજાના અવગુણ લેતો હોય તો તે આત્મારૂપ નથી. એટલે આપણે મહારાજને ક્યાંથી ક્યાં લઈ જવા છે? આપણે હાવ ખડ્ડો ખાડામાં પડ્યા છે, એથી ઉચકીને મારે ભ્રમરૂપ કરવાની વાત કરે છે તો કેટલી દયા કહેવાય? આપણે જો કેટલા માણસો આયા ગયા, મરી ગયા, ખુવાર થયા, બરબાદ થયા, પણ એ બધું આત્મા વગર બધું ક્રિયા દેખાય છે. આત્મા હોય અંદર તો બધું લેખે લાગે. આપણે હરતા ફરતા હરીએ ફરીએ છે, એકદમ કડક થઈને બીજાને ઠૂસકાળી નાખે, એ વચનો બોલાય, બધું કરે, પણ અંદર આત્મા છે એટલે બધું કરી શકો છો. એ આત્મા નીકળી જાય તો મરદું. આત્મજ્ઞાન વગર શરે મનુષ્ય અંધ છે,
સારમાં સાર જેને આપણે ઓળખતા નથી લાત મારીએ છીએ. કોઈ પોતાને આત્મા કહેવડાવતો હોય અને બીજાના અવગુણ લેતો હોય તે આત્મારૂપ નથી. બધી દંફાસ મારે, બધું ગમે જ્ઞાન કરે, પણ જે બીજાના અવગુણ લેતો હોય એ આત્મા નથી, આત્મારૂપ નથી. બ્રહ્મની કે તમે મળ્યા તે બધા દુઃખ મટી ગયા છે. બસ અહીંયા ભગવાનનો મહિમા છે. તમે મળ્યા એટલે આપણે તો ગમે એવા હોઈએ, પણ તો મહારાજ મળ્યા છે એટલે બધી બાજી સાચી પડી છે. એટલે આપણે મોક્ષને માર્ગે ચડી ગયા છે. જે આપણે વિચાર કર્યો, આપણે ક્યાં થતા, ક્યાં શું, પણ એમાંથી ભગવાન આપણે ભક્ત એકાંતિક ભક્તો તૈયાર કરવાના છે. કેટલી કૃપા કહેવાય. આ ઠરીને બેસીને વિચાર કરવા જેવી વાત છે. ભગવાનની કૃપા પણ કેટલી છે, નહીં તો બધું લોલે લોલ ચાલી જતું હોય. બે ઘડી બે મિનિટ પણ વિચાર કરવા જેવી છે આ વાત બધી.

0: અક્ષરધામ તમે મળ્યા તે બધા દુઃખ પટી ગયા છે. અક્ષરધામ જેવું સુખ બધાને આવે છે એ સત્સંગમાં પ્રગટ દેખાય છે. આ અવસરે મતિ ફરે ને તેજી જાય એ આશ્ચર્ય વાત કહેવાય. આવો અવસર, આવા ભગવાન મળ્યા, આવા સંતો મળ્યા, આ સત્સંગ સમાજ મળ્યો, તો એ નીકળી જાય, નીકળી જાય સત્સંગમાંથી, કેવું કહેવાય? આવો મૂર્ખનો જામ કહેવાય. તો એ સત્સંગ છોડવું નહીં. ગમે દુઃખ સુખ આવે તો આ સત્સંગને જરાય પણ અવિશ્વાસ આવે ને સત્સંગમાં, જરાક અવિશ્વાસ આવે તો બધું હોલસોલ બધું બગડી જાય. એટલે સત્સંગ તો પેક બંધ રાખવું, આપણે કોઈને અડવા ના દેવું બધે. સત્સંગ એ સત્સંગ. તમે મળ્યા તે બધા દુઃખ મટી ગયા છે. અક્ષરધામ જેવું સુખ બધાને આવે છે એ સત્સંગમાં પ્રગટ દેખાય છે. આ બધા આપણે લીલા લહેર કરીએ છીએ, કુદાકૂદ કરીએ છીએ, એ ભગવાન પ્રગટ છે. એને આધારે આપણને સુખ આવે છે, બધું મીડું થઈ જાય. આ અવસરે મતિ ફરે ને તેજી જાય એ આશ્ચર્ય વાત કહેવાય. મારા બહુ મુદ્દાની વાત કરે છે. જાય છે તેનામાં દીવ ભાવની ખાધ રહી જાય છે. આ સત્સંગ છોડીને જતો રહે એમાં દીવ ભાવની ખાધ રહે છે. એ ભણા તો બધા દિવ્ય છે, બધા દિવ્ય છે. એવી રીતે તમે મનાય કે ના મનાય તો ભગવાનના વચન છે, બધા દિવ્ય છે, એટલે આપણે માની લેવું. એ તો જેમ આ બધું કોઈ હરે ફરે મોટર ગાડી ફેર એ બધું દેખાય છે, એવી રીતે માના વચન બધા દિવ્ય છે એ મનાઈ જવું જોઈએ. તેમ આ બધો દેહનો વ્યવહાર છે એ મનાય છે, સાચું મને ખોટું છે તો સાચું મનાય છે, અને એ રીતે કરીએ છીએ બધું. તો એમ મહારાજના શબ્દો છે એને મૂર્તિમાન ફેરવી નાખે. ભગવાનના શબ્દો છે, મહારાજ સાચા છે, સાચા બોલા છે, ગુણાતીત સંય સાચા સંતો હરી હરી એકાંતિક ભક્તો પણ સાચા છે. એ બધા આવી રીતે દ્રઢપણે માનીને અને આપણે આ ભગવાનના વચનમાં વિશ્વાસ લાવી મારે અને બધી ક્રિયા કરીએ તો સત્સંગ દિવ્ય લાગે. આ અવસરે મતિ ફરે ને તેજી આશીર્વાદ. જાય છે તેનામાં દીવ ભાવની ખાધ રહી જાય છે. એ સત્સંગ છોડીને જતા રહે અને બીજા ધક્કા સહન કરે પણ સત્સંગનો ધક્કો વાગે એ ગોર ગોર ફરીને જતો રહે. સત્સંગ શું બગાડ્યું? સત્સંગ તો આપણને સુખી કરવા બધું કરે છે. એમાં જે જે વાત આવે છે, જે બધું આવે છે એ આપણે સુખી કરવા માટે કરે છે ભગવાન. અને જે સત્સંગ છોડીને જતો રહે છે એમાં દીવ ભાવની ખાધ છે, ખામી છે. જેને દીવ ભાવ રહે છે તે આ સત્સંગમાં ટકી રહે છે. સત્સંગમાં આ દિવ્ય છે તમે માની લે. જેમ મૂર્તિમાન બીજા રોકડા પૈસા આમ તેમ દેખાય છે એમ આ દીવ ભાવ એ રીતે માની લેવાનું મહારાજના શબ્દ. જેમ રૂપિયા અંધારામાં ગણે તો ભૂલ ના કરે એવા છે, તેવી રીતે દીવભાવ ભૂલ ના કરીએ, બધા દિવ્ય છે એ રીતે મહારાજના વચન માની લેવાય. જાય છે તેનામાં દીવભાવની ખાધ રહી જાય છે. જેને દીવભાવ રહે છે તે આ સત્સંગમાં ટકી રહે છે. માયિક ભાવ મનુષ્ય ભાવ આવે તો તેની મતિ વિપરીત થઈ જાય જાય છે. બસ આ જેમ બીજા આપણે સત્સંગી ના હોય એને જેવી રીતે જોઈએ છે જોવો છો એ રીતે આપણે આ મનુષ્ય ભાવ આવે આ બધું આવે ત્યારે એવા જ ગણવા. આ બધા સત્સંગી છે બધા એવા જ છે, લલ્લુ છે લઠ્ઠા છે, પણ એવું નથી. માય સત્સંગી માત્ર સત્સંગમાં પગ મૂક્યો ને ત્યાંથી બધું ફરી ગયું. માટે અલૌકિક દીવભાવ રહે એવો સત્સંગ કરો. એમ બધા મૂર્તિમાં પૈસો દેખાય છે એવી રીતે અલૌકિક ભાવ રાખવાની વાત, દીવભાવ રાખવાની વાત. માટે અલૌકિક દીવભાવ રહે એવો સત્સંગ કરો તો જ તેનો પગ સત્સંગમાં ટકશે. સત્સંગ કઈ રીતે કરવો? બધા અલૌકિક છે, કોઈ મનુષ્ય નથી, એ રીતે સત્સંગ કરવો તો આ સત્સંગ સત્સંગની મજા આવે. સત્સંગ જે ખરેખર ઘણા કહે ને આ સત્સંગ મેં કાંઈ જોયું નહીં, શું જોવાનું? ભગવાન મહારાજના વચન પર પછી વચનમાં વિશ્વાસ ના આવે તો પછી ક્યાં તો સત્સંગને લાયક જ નથી. એટલે આપણે સત્સંગી થયા એના બધા ભાવ રાખ. પછી મહારાજ એક સરસ વાત કરે છે જે આપણે બધાએ ધારી. જે ભક્ત સેવા કરવામાં આળસ રાખે, જે ભક્ત સેવા કરવામાં આળસ રાખે તેના પર શ્રીહરિ ક્યારેય રીસતા નથી. ક્યારેય આરસુ હોય એમ થાય છે, કરીએ છે, શું ઉતાર છે એ, એમાં મહારાજ ક્યારેય રીસતા નથી કે રાજી થતા નથી. જેને આળસ ના હોય કે આળસને હટાવીને સેવા કરતો હોય તેના અપાર વખાણ શ્રીહરિ કરતા. આપણે લૌકિક ભાષામાં એમ કહે છે કે આરસુ હોય એ મરદા જેવું છે. જેને આળસ ના હોય કે આળસને હટાવીને સેવા કરતો હોય, કદાચ આળસ હોય હટાવીને સેવા કરે એમાં. એટલે આળસ શું છે? અંગ્રેજીમાં કે ડેડ મેન્સ ગ્રેવ લાઈવ, એટલે જીવતા માણસની કબર છે. જે ભક્ત જેને આળસ ના હોય કે આળસને હટાવીને સેવા કરતો હોય તેના અપાર વખાણ શ્રીહરિ કરતા. અપાર વખાણ એટલે એ જીવતો જાગતો છે એ બધાને ગમે, જીવતો જાગતો હોય પણ મરદું હોય તે ગમે નહીં. દિન દિન પ્રત્યે અધિક ને અધિક શ્રદ્ધા રાખીને સંતની સેવા કરે ને તેમાં શુદ્ધ ભાવ રાખે તો શ્રી હરિ પ્રસન્ન થઈ જતા ને સેવા કરનારામાં સુખ ગુણો મૂકતા. મહારાજ ઉપરથી મૂકે, ગમે ત્યાંથી ગુણો હોય એમાં મહારાજ મૂકે એટલે વૃદ્ધિ પામતો જાય. એટલે ટૂંકમાં આરસ ના રાખે અને એમાં ભજન સેવા કરવામાં તો ન જ રાખી. મહારાજ સાવધાની રાખે એટલે આપણે આવી રીતે સેવા ભજન ભક્તિ કરીએ. મહારાજ કે જેને આળસ ના હોય કે આળસને હટાવીને સેવા કરતો હોય તેના અપાર વખાણ શ્રીજી કરતા હોય. અપાર વખાણ શ્રીજી મહારાજ પોતે વખાણ કરે. કેટલું અત્યારે આપણે કોઈ પણ તમારો વખાણ કરતા, નાનો બાળક પણ તો ત્યાં વખાણ કરે તો તમને ગમે, આમ કોલર ફૂલાવે. તો મહારાજ વખાણ કરતા હોય અને અપાર વખાણ કરતા હોય એવા ગુણધારણા કરવા. તો જે મહારાજે ચાઈ બતાવી છે એ ચાઈ આપણે અપનાવીએ અને આમ ભજન ભક્તિ સેવા આરસ જઈને આ સેવા કરીએ, ભક્તિ કરીએ. મહારાજ બહુ રાજી થશે. સદાન સાંઈ મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજે પોતે વાત કરી છે, અનંત પુણ્ય હોય ત્યારે સાધુ થાય. પછી વાત કરી કે સાધુ થઈને એક દિવસ પણ રહીને જતો રહે તો કેટલા પુણ્ય હોય. એવી વાત એટલે આ સાધુ થવાની વાત તમને નહીં સમજાય. સાધુ થવાનો ખેલ નથી. હવે શરૂ થશે બધી વિધિ, તપ વ્રત બધું કરવાનું આવશે. પણ આ તો પાર પડેલા છે, વાંધો નથી, પાકા છે. પણ જ્યારે અમે સાધુ થયા તે વખતે નવયોગેશ્વર એ બધાને દીક્ષા આપવાની હતી. તો આગલે દિવસે બધા કેટલા બધા આમંત્રણ હતા જમવાનું, આમ તેમ બધા. હવે નવું જન અને આમંત્રણ કેટલા બધા, ક્યાં કોને ત્યાં જાય એવું બધું થયું. અને પછી બીજે દિવસે હારના ઢગલા થયા. આટલા બધા હાર નવું જન કરાય તો ગંજાવર મોટો ઢગલો થયો હારનો. ખબર પડી હાર પહેરાવે ને એટલે બીજા હરિભક્તો એ નવયોગેશ્વરને પહેરાવે અને એનો ઢગલો થયો હારનો. હજારેક હાર હશે પછી. અને બધા કેફને મસ્તીમાં યોગી આપણને કેફ સમાય જ નહીં. એ દિવસ તો છાતી ફૂલેલી અને ડોલે અમારી બાજુ જ જોયા કરે બધે. અને પછી બીજે દિવસે ઘાટકોપર ત્યાં અમારી સ્કૂલ હતી, સંસ્કૃત પાઠશાળા, ત્યાં મોકલી દીધા. અને તે દિવસ ઉપવાસ હતો, કડક કડક સરસ ઉપવાસ હતો. અને આ બાજુ બધું થયું અને ત્યાં એકદમ એકાંતમાં કોઈ હરિભક્ત કોઈ કોઈ આવે નહીં એવા અમે ખૂણામાં પડ્યા હતા. યોગ્ય હતો જતા. પછી ત્યાં ભણવાનું શરૂ થયું અને બધું સારું ભણ્યા હતા. પણ એકાંતમાં કોઈ હરિભગત, બે હરિભગત આવે, હર્ષદ કાકા અને ના સત્ય અને ભગવાનજી આપણે સોની હરિભાઈ, હા આ બે આવતા. મેં તો કોઈ એને અને એવું એક સમજ્યા અને અમારે ગોખવાનું સંકલ્પ. મને તો ખબર જ ના પડી બે મહિના સુધી કે આ વ્યાકરણ છે કે બધા મંડી પડ્યા ગયા બધી. એટલે સત્યપ્રિય સ્વામી હતા પહેલાં, પ્રભુદાસ થઈ ગયા. એમને પપ્પા કહેતા, જાય ને કંઈ મિષ્ટાન કે કંઈ કંઈ લઈ આવે રોજ સાંજે. પણ કહેવાનું છે કે યોગીઆપા બહુ એક યોગીઆપા સાધુ, એમણે સંકલ્પ કરેલો કે આ ગઢડાનો કળશ ચડે તે વખતે મારે 51 સાધુ ભણેલા ગયેલા કરવાના છે. અને પહેલાં તો અમે વિચાર તો ભલે 51 થાય તો 200 થાય તો અમારે શું લેવા ગયા, પણ અમને જ ભેરવ્યા. અને યોગી આપણ કે થશો હા કો થઈશ બાપા, કંઈ કો થઈશ. હવે ઓલાને ખબર જ ના પડે શું કો થઈશ. પણ કંઈક બોલો તો બોલાવે, પછી વાત કરે કે આ સાધુ થવાની વાત છે. પહેલાં તો કેફમાં ભૂલી ગયા કો થઈશ. એકવાર તો એક યુવક કો થઈશ કહે તો બોલો સામે કો થઈશ બાપાને કહે. પણ બહુ મજા આવતી હતી. બાપાએ પપ્પાના મનમાં એકદમ ઠસી ગયું હતું રોવાડે રોવાડે એ આ એકાઉન્ટ સાધુ બનાવવાના છે. અમારે 3 વાર લિસ્ટ બદલાયું, લિસ્ટ બન્યું અને એમાં 30 ખરી ગયા. પછી બીજું લિસ્ટ બનાવ્યું એમાં 35 ગયા એટલા, અને પછી ત્રીજું લિસ્ટ બનાવ્યું એમાં બધા ભેગા થયા. અને ભેગા થતા બે ખૂટતા હતા એક વાર, તો બે જે વડીલ હતા એવું એક વાર લિસ્ટ પૂરું કર્યું. પણ યોગી આપે તો પહેલાં શું કરે, 3 વખત યોગી આપે પેલા નીચે જમીનમાં 51 બનાવ્યો અને એની પર રિંગ મારી. તે એકવાર નર્મદા કાંઠે જાડેશ્વર ત્યાં બનાવ્યું હતું. બીજો કળી કલોલ, કલોલ કળી ત્યાં બે પાટા વચ્ચે, રેલના પાટા એની વચ્ચે બાપા બેસી ગયા. હું એકલો હતો. પછી બાપા આમ ગોઠી આમ રમે, પછી 51 લખ્યું અને રિંગ મારી. અને ત્રીજા કરખડી ગામ, કરખડી ત્યાં ત્યાં તો બધાને જોતા હતા. આ ગમે નિશાની કંઈ આ જોવા નિશાની સાધુ થશો સાધુ થશો ગમે. એટલે મજા આવતી. એટલે આવી રીતે હેતપ્રીત, જબરજસ્ત હેતપ્રીત. હેતપ્રીત ના કરે તો કોઈ સાધુ ના થાય. એના મંત્ર આ જ છે. જબરજસ્ત હિત કર્યું એટલે યોગી હવે તો બધાને અમે ભેગા ફરતા 20-25 યુવકો અને બીજા ગમે ત્યાં સુઈ જાય, કેમ કે એક મોટો હોલ કે એવું કાંઈ નહીં, એ ખૂણા ખૂણામાં બધા હશે. પછી યોગી આપણા સવારે જાય અને અંધારામાં ભાઈ એક એકને શોધે અને બધા ભાઈ 25 જણને ભેગા કરે, 20 જણ હોય, 15 જણ હોય, 5 જણ હોય તો પણ ભેગા કરીને વાતો કરે, સવારનું ગોષ્ઠીએ સાદું થવાની જ વાત કરે. અને અમે વહેલા ઉઠાડે જો બાપા એ હાથ ખેંચે એટલે ઓલો જાગે તો આ બાજુ હોઈ જાય, એને ખેંચે આ બાજુ હોઈ જાય, એ બધું એટલે એવું બધું હતું. પણ બાપાને શ્રદ્ધા મારી પડી નથી, તમે સાંભળો ના સાંભળો પણ દીધે જ રાખે છે, ખૂબ વાતો કરી છે અને આવી રીતે બનાવ્યા છે કારણ છે. પણ યોગી આપણા મનમાં બહુ હતું આ સાધુ થવાનું, તેથી કોઈ સંકલ્પ જ ના કરે કે એવો કાળ હતો, એવો દેશકાળ, કોઈ સાધુ થાય ને ભાગેડું કહેવાય, ભાગેડું કહેવાય. અને એના સમાજમાં ગમે જ નહીં કોઈને આ સાધુ બનાવે, તે વખતે યોગી આપણે બધું તોડફોડ કરીને સાધુ બનાવી દીધા. અને પછી સામે હેત પણ એટલો જ, હેત ના હોય ને તો ટપ્પું બહુ ભારે હતું. કારણ કે પેલા જૂના સાધુ હતા એ ટોન્ટ મારે, કટાક્ષ કરે, આ બધું કરે, આ બધી નવી આવી પૂંછડીઓ આવી, ત્યાગની પૂંછડીઓ આવી, એ બધું વાત કરે. પણ સ્વામી બાપાને એક બાપાનો પ્રેમ અને બી ત્રણ ચાર સંતો હતા, સંત સ્વામી, સનાતન સ્વામી, આ બધા એ અમારા પક્ષમાં આવ્યા. બાકી બીજા તો કોઈ સમજે ના સમજે, થાય સાધુ જતા રહે એવું બધું મનમાં. પણ યોગીવાન પ્રેમથી બધા ટક્યા, પછી આગળ વાત બની. નહીં તો ત્યાગ હોય શું, ત્યાગ વૈરાગ કોઈને ત્યાગ વૈરાગ હતો જ નહીં. પણ એક યોગીવાના પ્રેમથી જ બધા કરતા થઈ ગયા, જે વાત કરે ત્યાં વૈરાગ બધું આવી ગયું, તો એમના પ્રેમથી બધું આવ્યું, નહીં તો કંઈ ના આવે. એટલે આવી રીતે દાખલો કરો છે. બાપાને બહુ સંકલ્પ થાય, બાપાએ કહ્યું અને એકવાર ઈશ્વરચંદ સ્વામી વાત કરી કે સ્વામી બાપા અત્યારે 1,10,000 કઈ વિદ્યાર્થી બેસવાના છે પરીક્ષામાં. સ્વામી કે ઓહો, બધા સાધુ થઈ જાય, તો બધા સાધુ થઈ જાય 1,10,000. સ્વામી તો મનમાં જ સાધુ સાધુ સાધુ સાધુ. હવે 1,00,000 છે, દિલ્હીથી લાઈન લાગે તો ગુજરાતમાં પહોંચે એટલે. પણ બાપાના સંકલ્પ જોરદાર. પછી બીજી વાત કરી, 1400 સાધુ બનાવવાના છે, 200 મંદિરમાં રહે. અને પછી બાપા 5,000 સાધુ બનાવે, પછી 1,00,000 સાધુ બનાવે છે, એવી બધી વાત. એટલે સાધુ પ્રત્યે, સાધુ માટે બાપાને ખૂબ એ હતું. શાસ્ત્રીમાં મંદિરો કર્યા, મંદિર ચલાવવા માટે સાધુ કર્યા યોગી બાપાએ. અને આવું બધું એટલે એમનું તો ડિવાઇન પ્લાન હોય, આપણને ખબર ના પડે બધું. અને હવે તો સહેજે આવે છે સાધુ થવા. અમને મને ડૉક્ટર સ્વામી હાથ ઝાલીને અક્ષરદીન પ્રદક્ષિણા પડતા હતા. પાછલી બાજુ જ્યાં મહારાજ સ્વામી પેલા રાસ રમતા હતા ત્યાં ઊભા રહ્યા. અને સ્વામી કે અહીં મોટા મોટા પ્રોફેસર માથા ઘસતા હશે અને અમે ના પાડશું. અમે ના પાડે, પ્રોફેસર ના પાડે સાધુ થવાની. તે વખતે એવું હતું, એક નારાયણ ભગત હતો, કરમસદનો હતો, એ સાધુ થયા તો ગાંડા જેવો હતો. તો સ્વામી કહે કે બીજા દીકરા નથી કે છે, એક નોકરી કરે છે, એક ભણે છે, તો એમાં ન આપો ને, આ ગાંડો કેમ આપે. સ્વામી કહે કે ઓલાભાઈ તો અમારે ના અપાય. તો સાહેબ હા રૂલાવો તારે. ગાંડાને સાધુ બનાવ્યા. અને પછી એક મહિનો થયો, સારો થઈ ગયો અને બાપા લઈ ગયા પછી. આ ગાંડાની હોસ્પિટલ હોય ને એવું, એવો કાર હતો. તે વખતે યોગી બાપા કહે કે મોટા મોટા પ્રોફેસર માથા ઘસતા હશે અને અમે સાધુ નહીં બનાવીએ, એ ડિફેક્ટ ખામી હશે તો સાધુ નહીં બનાવીએ. અને આજે આજે દેખાય છે, હવે કેટલાને આપણે ના પાડવી પડે છે બધા. પણ હજુ પ્રોફેસરો નથી આવશે, એને ના પાડવાની. હજુ ના તો એના સાધુનું તંત્ર મોટું છે. અને ખાસ મહારાજ સ્વામી અને શાસ્ત્રી મહારાજની સંસ્થામાં આ એ સાધુ થાય એને તો વાત જ જુદી. બીજા સાધુ તો ગમે હોય તો આ તો મોક્ષપદ, 101% મોક્ષ મળે. આ બીજા તો ગેરંટી નહીં, બીજા સાધુ કંઈ થાય આ થાય શું થાય. પણ અહીં તો એને હરિભક્તોને મોક્ષ મળે, બીજા સાધુને તો કંઈ. સાધુ તો મોક્ષ કરનારા, સાધુ વાત કરીને હરિભક્ત મોક્ષ કરાવનાર એવું છે. એટલે આ બહુ મોટી વાત છે, આ ગજબની વાત છે. એટલે આપણે પ્રાપ્તિના કેફમાં રહેવું અને કોઈ આ લોકને રોદડા રડવાની, આ મકાન થયું, આ ના થયું, એટલે કેટલા જન્મોથી બધું આપણે કર્યું છે. અને આ જન્મે તો મોક્ષ બીજી કોઈ વાત નહીં. સદાન સમય અને જો આ ખાસ તો બધું થયું, પણ એમના મા બાપને ધન્યવાદ છે ખરેખર. આ જે હૃદયનો કટકો આપો એના જેવા છે. બીજું બધું પૈસા અપાય, બધું અપાય અપાય, પણ દીકરો ના અપાય. શ્રીજી મહારાજે પણ કહ્યું છે, અમે બધી વાત કરીએ, બીજું બધું આપે અમને, પણ દીકરાની વાત કરીએ ના આપે, ભલ ભલો હોય તો ના આપે. અને આ તો બીજા ઘણા છે, હમણાં બધા સાત જણ આવ્યા. એટલે આ બધી મા બાપને ખરેખર અંતકરણ પૂર્વક ધન્યવાદ આપવામાં આવે છે. આ કાર્ય ના થાય તમે કર્યું એટલે ખૂબ આશીર્વાદ. યોગીને ગ્રહ હરિજનો પરસ્પર એકબીજાનું હિત ઈચ્છો. હિત ના ઈચ્છાય પણ ના, એને બગાડવું, એને ભેટા પાડવું, એનું હીણું દેખાડવું, એ મનમાં જ એવું જ હોય. અને જેની સાથે આંટી પડે ખલાસ, એ નહીં કે હું નહીં. ત્યાગી ને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. જે હરિભક્તનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. તમે બીજાને હિત ઈચ્છો તે સમાન કોઈ હરિભક્ત નથી. મહારાજ, હવે બીજાનું અહિત ઈચ્છું એમાં શું લાભ છે, એનો ફાયદો શું? પણ રહેવાય જ નહીં. પહેલાં આ જીવદશા છે, આ દરેકમાં પડ્યું છે, આ કમજોરી વીકનેસ, આ દૂર કરીને એકબીજાનું હિત છે તે સમાન કોઈ હરિભક્ત નથી. ઈચ્છો આટલી જ વાત છે. જે હરિભક્તનું હિત ઈચ્છે, જે હરિભક્તની હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. ટોપ મોસ્ટ. હવે બીજું બધું આપણે કરીએ છીએ, બધું ઘણું બધું કરીએ છીએ, સારું છે, પણ આ બેઠા બેઠા કાંઈ એક ઇંચ હલવાનું નહીં. એકદમ હિત ઈચ્છે, બીજાનું હિત ઈચ્છે, લહેર પાણી, એ સમાન કોઈ હરિભક્ત નથી. આ કરો કે નહીં કરશો? કાંઈ નથી, એક એક જરાકમાં કેટલો તો રાજીપો થઈ જાય, એકદમ ઢગલા બંધ. અને તમે હિમાલય ચડો ને આ કરો ને વનમાં જાઓ ને જંગલમાં જાઓ ને ઊંધા લટકો ને ભગવાન રાજી ના થાય, આટલામાં જ રાજી થાય. હરિભક્તનું હિત ઈચ્છે, સર્વોપરી કહેવાય. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન કરો, આ તો બહુ ખરાબ કહેવાય. હેલ. હરિભક્ત થઈને બીજા હરિભક્તને, બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન રાખવો. આ લોકોને સમજ પડે. નો એનમિટી વિથ એની વન કરવું પડે. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ જઈએ છીએ. હરિજન ઉપર વેર રાખે છે તેને જોઈને અમે ઉદાસ થઈ જઈએ છીએ. ભગવાનને રાજી કરવા કે ઉદાસ કરવા, તો આટલામાં છે બેઠા, કાંઈ હલવાનું નહીં. જ્યાં છે ત્યાં જ હિત ઈચ્છો, રાજી થઈ જાય અને વેર રાખો. ભગવાન હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ જઈએ છીએ. ભગવાનને ઉદાસ કરવા, એવા ક્યારે મળ્યા નથી એવા ભગવાન જન્મો જન્મ વીતી ગયા, ક્યારે ભગવાન મળ્યા નથી. અને માંડ મળ્યા, ઓલા જે લોટરી લાગે છે ને, અમારા મુંબઈમાં માણેકલાલ શેઠ હતા, એ લોટરી લગાવ જેકપોટ એટલે ટોપ મોસ્ટ ઇનામ હોય, યોગી બાપાએ કહ્યું એક બે વાર કે શેઠ આ તમે લગાડશો નહીં, આપણને નહીં લાગે, પણ તો એવું મનમાં થઈ જાય, હારો જુગારી બમણો રમ, લાગે જ નહીં. એટલે આપણે આ લોટરી તો દરેકને લાગે, એવું એકને લાગે એકને ના લાગે એવું નહીં, ઓલા લાખમાંથી એકને લાગે, આ બધાને લાગે જે આવી આવો વિચાર કરે, બધાને લાગે. અને કેટલી સરસ વાત છે, તમે અમેરિકામાં, અહીંયા અમે દેશમાં છીએ, તમે અમેરિકા, પણ આટલું જ વિચાર કરવાનું, બધાનું હિત જ છે, તે સમાન કોઈ હરિભક્ત નથી. અને ભગવાનની પાસે રહેતા હોઈએ અને બીજા બધાનું અહિત છે, કોઈને આમ થાય ને આમ થઈ જાય ને આમ થઈ, ભગવાન ભેગા રહેતા હોય તે ફાર હવે ફાર ફાર ફાર હવે, અને આ ભાવના હોય ફાર ફાર હવે હોય તો ભગવાનની પાસે, આટલું છે. અને હલવા ચલવા નહીં, કોઈ એક્સરસાઇઝ કરવાની નહીં, ઊંચા ઊંચા થવાનું નહીં, કાંઈ નહીં, બેઠા બેઠા. ઇટ્સ એ ગુડ ડીલ. ડીલ લેવાય નહીં, કચરો જો થાય. ફરીથી વાંચી, ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. તમે અમારું હિત ઈચ્છો, અમે તમારું હિત ઈચ્છીએ, ત્યાગી ગ્રહી એકદમ યુનાઇટેડ. આમ તમે ગ્રહસ્થ છો અને અમે ત્યાગી છીએ, ઇટ મેક્સ નો ડિફરન્સ, સમ ભાવના રહે, એકબીજાનું હિત છે, ધેટ્સ ધ સ્ટફ. ત્યાગીને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છું, જે હરિભક્તનું હિત છે. તમે છો હરિભગત, તમે બીજાને હિત ઈચ્છો, તે સમાન કોઈ હરિભક્ત નથી. શ્રીજી મહારાજ કહે છે ફાઇનલ ઓથોરિટી એના ઉપર કોઈ નથી, એ ભગવાન પૂર્ણ નારાયણ એ વાત કરે છે કે બીજાનું હિત છે એ સમાન કોઈ હરિભક્ત નથી. તો આ પકડી લેવા, છટકવા ના દેવું, આ વાત પકડી રાખવી. હવે આપણે તો બીજું એટલે ગધેડો હોય ને એને એ લાત મારે તો ત્યાં જઈને ઊભો રહે તો શું થાય, લાતો પડે, તેવું છે. ભગવાન કહે છે આટલું બધું દયા કરીને ભગવાનનો મેળ થયો, ક્યારે મેળ થાય નહીં, ક્યાં હાથી ને ક્યાં કીડી, આવું છે. અને આવો જોગ થયો ને પછી આપણે આડાવરી કરીએ, કોઈ તમારે એમપી આવ્યો હોય, એમપી કે ને સેનેટર, સેનેટર આવ્યો હોય અને તમારે યુ હેવ ટુ અટેન્ડ ધેમ, પણ તમે કોઈને બોલાવો કરો એનું કેટલું અપમાન થાય. એટલે આવો ભગવાન છે, ભગવાન આવ્યા છે, આપણે ખાસ દે અટેન્ડ અસ, બરાબર તાકીને ભગવાન જુએ છે, પણ આપણે આમ આમ કરીએ. એટલે આ વેરા જરાકમાં છે, બધું કામ થઈ જાય, બધું ઊંચા નીચા નથી થવાનું, જરાકમાં
1: ભગવાન શામાં રાજી, કઈ કઈ બાબતમાં રાજી એ પકડો. બીજું બધું ડૂ ધ બેસ્ટ લીવ ધ રેસ્ટ. આપણે ડૂ ધ બેસ્ટ નહીં કરીએ, આપણે કરીએ જે ખરાબ હોય ને એ જ પકડીએ. આવું થાય પણ ભગવાને દયા કરી. હવે આ દયાનો પાર નથી અને આપણે ચૂકી જઈએ આ જન્મારો, શું કમાયા. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન કરવું. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ ગયા છે. ભગવાન ઉદાસ થાય, હદ થઈ ગઈ. જે સહેજમાં રાજી થાય છે એમને ઉદાસ કરીએ, કેવું ખોટે. અન્ન વસ્ત્ર સન્માન તથા દેહ સુખને માટે અમને ક્યારે ઉદાસી થતી નથી, અમારી પ્રકૃતિ છે. અન્ન વસ્ત્ર ખાન પાન એના માટે અમે, મહારાજ કે અમે ક્યારે ઉદાસી થઈ નથી. મળે ના મળે આ બધું એના ક્યારે ઉદાસ થઈ નથી, આ અમારું અમારી પ્રકૃતિ છે. એટલે મહારાજ હરિભક્ત સાથે હરિભક્ત હરિભક્ત અને ત્યાગી ને હરિભગત બધા એક એક જ ભગવાન છે, એમની ભક્તિ કરો બસ. બીજું બધું તો વ્યવસ્થા છે એટલે આપણે કરવું પડે, પણ એમાં પકડી રાખે, વ્યવસ્થામાં પકડી રાખે અને જે મુદ્દો છે રહી જાય. આવું થાય મહારાજ, જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. હવે મહારાજ આપણને માપે છે, એ મેજર થશે હાઉ કેવી રીતે. એટલે કાપડ છે એ મીટરમાં મપાય બરાબર, અને પાણી છે એ લીટરમાં વપરાય. અને આપણે ભગવાન આપણને કઈ રીતે માપે છે એ જોઈએ. સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિજનોને જનોનો

જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રીહરિ પ્રીતિ રાખતા. નીચા નીચા, ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. એકવાર જો નીચા ચાલે તો સબસે ઊંચા હોય, કબીરે કહ્યું આ તો. એટલે સત્સંગમાં આ સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં આ જ છે. સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં આમ નથી આમ. કોઈ પણ જગ્યાએ જે ખરેખર આ સંત હોય, પરોક્ષમાંય પણ એની બધી રીતિ તમે જોજો. સત્સંગમાં દાસપણું જોઈને શ્રી હરિજનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રી હરિ પ્રીતિ રાખતા. લવ શ્રીજી મહારાજ, આઈ લવ યુ. તો આ રીતે, બીજી રીતે નહીં. તમારા ભલા છંદ પણ ના ફાવે, તમે જેટલા નમ્ર હો, દાસભાવ હો, એ અંતરથી. ભલે ગલા ઉપર નમ્ર હોય, બોલું શું કહેવાય, નમે નાદાન, હા નમન નમન મેં ભેદ હૈ. ઓર નમે નાદાન એટલે નમવું, એની અંદરથી બેઠો હોય દેખાય નહીં, નમતો હોય એવું દેખાય નહીં, પણ તમે હરિભક્તનો ગુણ હોય, હરિભક્તનો મહિમા સમજતો હોય, એટલે આ સત્સંગમાં આવવું જોઈએ. તમે એવું ના કરતા કે ભગવાન બધું, હી કેર્સ ફોર એવરી વન, એમને બધું ખબર છે કોને શું જોઈએ. આપણે શું કરીએ, અનંત કોટી બ્રહ્માંડ નાડી સ્વામીના હાથમાં છે, પણ આ ચાર જણની નહીં, એને મારે ઠેકાણે પાડવા પડશે. આવું અજ્ઞાન હોય, શ્રીજી મહારાજ પોતે કહે છે, તને દાસભાવ રાખો, અવગુણ ના લો. આપણે અવગુણ ના લઈએ તો આ સત્સંગમાં મરી જઈએ એવું લાગે, એવું લાગે. ચોરને ચોર તો કહેવું જ પડે. આ બધી જે માન્યતાઓ છે ને, કાઢી નાખવાની, કેન્સલ કરવાની, અને આ જે મહારાજ વાત કરે છે એને પકડવાની. હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા. તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે, તેની ચાળ અંતરપણે રાખતા. અને પછી ભગવાન જે દાસભાવ હોય ને, એનો પ્રીતિ રાખતા. જેટલો દાસભાવ એટલે એની પ્રીતિ રાખ. પછી શું કરે, એના અંતરમાં જે દોષ હોય, બીજું બધી હોય, એ બધું કાઢવા પર તાન રાખતા મહારાજ. એને એક જેમ બને એમ જલ્દી શુદ્ધ થાય એવો મહારાજ એને માટે ભાવ રાખતા. આપણે કહીએ અને આવું ના હોય તો ભાવ ના રાખે, મહારાજ આમ કરજો, આમ કરજો, આમ. ભગવાનને ઉલ્લું બનાવવાનો ધંધો ના કરો, ભગવાન બધું જાણે છે. જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. એટલે જેટલા આપણે જનોના ઉત્તમ ગુણો જેમ વધે એમ ભગવાન રાખતા. કે આપણામાં જે છે

એનાથી બે ચાર ડગલા આગળ વધીએ એવું ભગવાન રાખતા, ભગવાન એ ભાવના રાખતા અને એવું કરતા, ભાવના રાખતા એવું કરતા. નિષ્કવટપણું એ તો અમૃત જેવો ગુણ છે, ગુણ માત્રમાં એ ઉત્તમ ગુણ છે. અને કપટ એ વિષ છે, જેનામાં શ્રીહરિ કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા, અને જેનામાં નિષ્કવટપણું દેખતા તેની સાથે અનુરાગ કરતા. એકદમ અનુરાગ, રાગ નહીં અનુરાગ, ટોપમોસ્ટ લાઇકિંગ, ટોપમોસ્ટ લાઇકિંગ ફોર હિમ, એવું કરતા. સેરાન

0: श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे स्वाई बात करी जे, कथा करे, कीर्तन करे, वातु करे, पण आ देह हूँ नहीं एम माने नहीं। मूर में आपड़ा असली ज्ञान छे, ज्ञान ज्ञान में भेद छे। बात करी के जे आ देह तो हूँ एम माने नहीं। आप सत्संगी बधाने लागू पड़े छे, बधाने आ देह तो हूँ एम माने नहीं। देह ने कज्जो छे, देह ने लीधे मान ईर्ष्या कपट छळ दम बधु आवे। એટલે પોતાના આ દેહ માને નહીં, આત્મા માને તો કામ થાય। કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પણ આ દેહ હું નહીં એમ માને નહીં। માટે આઠે પોર ભજન કરવું છે। કેવું ભજન કરવું? હું દેહ નથી, ને દેહમાં રહ્યો એવો હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, ને વારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે। એટલે ઉપાસનાનું બળે છે, બાકી તો આપણે તો એક કોડી કિંમત ઉપજે નહીં, આપણે માર્કેટમાં મૂક્યા હોય તો। પણ ઉપાસનાનું બળે છે, ઉપાસના આશરો એટલો જબરો છે કે બધું ફરી જાય। ને મારે છે પરમાત્મા પરબ્રહ્મ પુરુષમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે। તે કેવા છે? તો સર અવતારના અવતારી છે। હવે આપણે તો આ કહી જઈએ, બધું બકી જઈએ આમ, પણ વિચાર કરીએ તો સર અવતારના અવતારી છે। સર અવતારના અવતારી એને કેટલે કેવા ભગવાન મળ્યા છે આપણે વિચાર માગી લે છે। પણ આપણે એક બે વાર વિચાર કરીએ પછી ઘરેલું થઈ જાય, બધું બોલી જઈએ એટલું જ રહે। પણ જે ખરેખર વિચારીને બોલે તે વાત જુદી। તે સર્વ અવતારનો અવતારી છે, સર્વકારણના કારણ છે। કેટલી મોટી પદી છે! ને સર્વ થકી પર છે, તે પ્રગટ આ મને મળ્યા તે છે। આ વાતમાં સાખીને એવું બે આવી ગયા, સાખી બધું જ્ઞાન, બધું ધ્યાન, બધું અંદર આવી ગયું। સ્વામા ભગવાન સર્વપરી સર્વ કરતા માટે એમાં બધું બધું જ્ઞાન ધ્યાન બધું આવી ગયું। સ્વામિનારાયણ ભગવાનની જય।
1: અમારો તથા અમારા સંતો હરિજનોનો જે ગુણ કહે છે તેનો અમે તત્કાળ ઉદ્ધાર કરીએ છીએ, ઇન્સ્ટન્ટ। કેટલામાં શું કરવામાં તો ગઈ, અમારો તથા અમારા સંતો હરિજનોનો જે ગુણ કહે છે તેનો અમે તત્કાળ ઉદ્ધાર કરીએ છીએ। ગુણ કહેવાનું બીજું કાંઈ નહીં, ઓલી ચોખાની ગુણો નહીં, બધા હરિભક્તો હોય એના રસપરસ મહિમા જ, એમાં જ ગુણ ગવાય। આટલામાં માર્ગ તત્કાળ ઇન્સ્ટન્ટ ઉદ્ધાર કરીએ છીએ મહારાજ, ગુણગ્રાહી અને બધા હરિભક્તો પાસે એ આશા રાખે છે, બધા અંદર અંદર અવગુણને તો હમણાં હશે અમારો તથા અમારા સંતો હરિજનોનો જે ગુણ કહે છે તેનો અમે તત્કાળ ઉદ્ધાર કરીએ છીએ. આ અવસરે અમે એવી ટેક લીધી છે, મહારાજ પૃથ્વી પર પધાર્યા એટલે આ અવસરે અમે એવી ટેક લીધી છે, ભૂમિ પરના જન્માત્રનો ઉદ્ધાર કરવો છે. ભૂમિ પરના જન્માત્રનો ઉદ્ધાર કરવો છે. પરંતુ જે જન અમારા સંતો હરિજનોનો અવગુણ કહે છે ને બીજાની પાસેથી સાંભળે તો તેનો ઉદ્ધાર ક્યારે થતો નથી. મહારાજ પૃથ્વી પર આવ્યા જન માત્ર ઓલ વર્લ્ડ આખી પૃથ્વી બધાનો ઉદ્ધાર કરવો છે. પણ મહારાજ કહે કે હરિભક્તો હોય બહારના નહીં હરિભક્ત, પણ જે અવગુણ કહે છે સંતોરીઓનો અવગુણ કહે છે ને બીજા પાસેથી સાંભળે છે, કદાચ લેતો ના પણ બીજા સાંભળે ખરો, મજા આવે ચટપટ. અવગુણ છે ને બહુ મજા આવે ચટપટ, ચણે જોર ગરમ. ત્યાં વાત થતી હોય તો કેચ કરી લે અને ગુણ અહીંયા ગવાતા હોય તો આવું છે. મોક્ષ થાય અને મોક્ષ ના થાય એ બંને વાત જેમ છે તેમ તમને પ્રગટ કહીશ. મોક્ષ થાય ને ના થાય એની વાત મહારાજે કહી દીધી કે ગુણ ગાય સંતોરી ભક્તોના તો મોક્ષ, ને ના ગાય તો મોક્ષ નહીં. આટલી વાત અંતરમાં દ્રઢ કહીને રાખજો, આ મારી આજ્ઞા છે. આટલું સહેલું છે, એકદમ ઇઝી બટર જેલી જેમ. પણ ના ગવાય કોણ જાણે, આ જીવ દશા છે મારે. અવગુણ જોઈએ જીવ દશા અને ગુણ ગાય બ્રહ્મની સ્થિતિ, આટલામાં છે મોક્ષ અને મોક્ષ નહીં. આવું છે તો આમાં શું કરવું આપણે? સહેલું છે પણ ચોરીને ચીકણું કરે આપણે, લોટ બાંધતો બધા ઓલો લોટ બાંધતા હતા પીઝાના, પીઝાના લોટ ચોઈ ચીકણું કરે. આટલી વાત તંત્રમાં ધડ કહીને રાખજો, આ અમારી આજ્ઞા છે. ધડ કહીને રાખજો એકદમ બરાબર પેક કરીને રાખજો, આ અમારી આજ્ઞા. શું બસ આટલું જ કહીને અમારી આજ્ઞા છે, પેક કરીને રાખજો, લીક ના થવા દેજો, બસ આમ દ્રઢ કહીને રાખજો. જ્યાં સુધી મનુષ્ય ભાવ નથી આવતો ત્યાં સુધી સૌ પ્રત્યે સૌનો પરમ ભાવ વર્તે છે. જે આપણે અવગુણ નથી આવ્યો એટલે એકબીજાને મળીએ કરીએ તમારી બધાને પરમ ભાવ રહે છે, દીવ ભાવ રહે છે, આમ આનંદ આનંદ રહે છે. આ પરમ ભાવ છે તે મોક્ષનું દ્વાર ખોલી આપે છે. આ પરમ ભાવ એટલે આપણે એક બીજા પ્રત્યે દીવભાવ રહે, સદભાવ રહે, ગમે આપણને, એ આટલું જ, આટલામાં મોક્ષ થઈ જાય. આ પરમભાવ છે તે મોક્ષનું દ્વાર ખોલી આપે છે. મર્જભાવ આવ્યો તો જાણું કે મોક્ષ દ્વાર બંધ થયું ને તમનું દ્વાર ખુલ્યું. અંધારું તમ, અંધારામાં ઘોર અંધારું હોય ત્યાં દોડો કરો, એકબીજા અથડાય પડે, બધું ચેમ્પિયન હોય તો અથડાય પડે, આવું છે. એટલે જ્યાં સુધી મનભાવ નથી આવતો ત્યાં સુધી સૌ પ્રત્યે સૌને પરમભાવ વર્તે છે. આ પરમભાવ છે તે મોક્ષનું દ્વાર ખોલી આપે છે. આ પરમભાવ એટલે દીવભાવ. બધા એક હરિભક્તો માટે કોઈ ખાંચ ખોપર નહીં બને, આમ બધું ગુણગાન ગાય પણ આમ કરે આમ કરે, એ કોઈ વસ્તુ ના લાવી. મનુષ્ય આવ્યો તો જાણું કે મોક્ષ દ્વાર બંધ થયું ને તમનું દ્વાર ખુલ્લું. અંધકાર, અંધકારમાં કઈ સૂજે જ નહીં, અથડાયા કરે એવી. મનુષ્ય ભાવ આવ્યો એટલે બધા હરિભક્તો છે, સામાન્ય છે, આવું છે એ બધું. જેને નિષ્ઠા થઈ મહારાજ સ્વામીની એને પગે લાગુ, એને ચરણની રજ માથે ચડાવી, મહારાજ સ્વામી નિષ્ઠા. એના બીજા બધાની વાત હવે નથી કરતા, પણ આ મહારાજ સ્વામીને નિષ્ઠા થઈ અને પ્રમુખ સાહેબ મહારાજ યોગીઓ પર નિષ્ઠા થઈ, બસ એના માટે બહુ સાવધાની રહેવી પડે. મહારાજ પોતે જ કહે છે કે એવા સંત હોય એને દુઃખ થતા તો અમે દુઃખી થઈએ છીએ, બીજતા તો ભીવડા એનું ભીવડાવીએ નહીં, અને એની ચરણ જ માથે ચડે. મહારાજ સંતની રજ માથે ચડાય તો આપણા હરિભક્તોને ચરણ માથે ના ચડાવી અને બદલે કુસ્તી કરે. એક ભક્ત બીજા ભક્ત પ્રત્યે જેટલો સુરત થયો તેટલો તે અમારો પ્રાણ થયો. માટે ભક્તોએ પરસ્પર સુરત ભાવ રાખવો, પરસ્પર એકબીજા, એક બાજુ નહીં. મુંબઈમાં બાપા હતા, યોગી બાપા, કથા કરતા હતા. એ ખરી વખત ઊભા થયા, બાપા તમે સાચું કહો છો. બાપા કહે શું? કે આ કોઈ સુરત ભાવ રાખતો નથી. બાપા કહે બેહ્યો બેહ્યો. બાપા કહે તે અડધો રોટલો મળે છે. હા બાપા, એમ અડધામાંથી અડધું આપવું એ સુરત ભાવ, અડધામાંથી અડધું આપવું એ સુરત ભાવ, અડધાને આખો કરવો એ સુરત ભાવ નહીં. એટલે બીજા પાસે અપેક્ષા રાખી સુરત ભાવ સ્તંભા બધે એ નહીં. તમારે શું કરવું? તમે કેવા વિચારો કરવા, કેવું બોલવું, કેવું વર્તવું, કેવી રીતે આ કરું તો ઓલાને તમારા માટે સંપ જાગે. અને આપણે આમ બીજા પાસે ડિમાન્ડ કરીએ એ સુરવા નથી રાખતો, હું શું કામ રાખું, એ નમતો નથી, હું શું કામ નમું, એ નમે નહીં તો આપણે નમવાનું, એ સત્સંગની રીત છે. અને તમે આપણે હરિભક્તો ઘણા જોયા છે, અમે એ રીતે વર્તે છે, શાંત રહે છે. ધોલ મારી જાય તો શાંત રહે. પાર્કિંગમાં ઘણું થાય બધું. અમે પરસ્પર અરુચિ દંભ રહે તેને શત્રુ માનીએ છીએ. પરસ્પર અરુચિ ને દંભ રહે ને શત્રુ માનીએ છીએ. દમ તો મારે ગમતું જ નથી, હોય એટલું કરું, જાજુ દેખાડું નહીં. જે સર્વોપરી હરિભક્ત છે તેની આ સુરીત છે. તે કઈ ખરેખરો હરિભક્ત હોય, ખરેખરો સર્વોપરી હરિભક્ત હોય એની સુરીત કઈ, કે એના બધા નમ્ર ભાવ હોય, સુરતભાવ હોય, સંપ હોય, એ બધા ગુણો હોય, નિર્દોષ બુદ્ધિ, તો આ બધા હોય ગુણો હોય એ સર્વોપરી હરિભક્ત કહેવાય. અને એની મારે કે સર્વોપરી હરિભક્તની શું રીત કઈ, એને કઈ રીતે વર્તું, એ વાત કરી અમે. ભગવાન અને ભગવાનના ભક્તો સંતોમાં અધિક ભાવ રાખવો. ભગવાન ને ભગવાનના સંતો હરિભક્તોમાં અધિક ભાવ રાખો. અમે જે જે નિયમ કયા છે તેમાં તત્પર રહેતા હોય ત્યાં સુધી તેનો અભાવ ન લેવો. અને એ તો નિયમ પાડતો હોય એનો અભાવ લેવો જ નહીં. પછી મારે કહે નિયમ ભંગ કરે તો તેનો ભાવ ના દેવો. વખાણી ખીચડી ના તે વર્ગે. એટલે કોઈ નિયમ લોપ કરતો હોય અને એને આપણે સાથ આપીએ તો મારે કહે ભાવ ના, પણ તેનો ભાવ તો લેવો જ નહીં. એ મારી વાત કરે. કોઈ પણ હોય નિયમ ભંગ કરતો હોય તો કદાચ આપણે એને સાથ ના આપવો, પણ અભાવ તો લેવો જ નહીં. જુદી કેટેગરીમાં આવી ગયો. ઉપાસના નિષ્ઠાવાળો છે અને પેલી બધું તો થાય તો એ પ્રાયશ્ચિત કરે, આ કરે, પણ અભાવ તો લેવો જ નહીં. એટલે આ સત્સંગમાં ગુણ ગ્રહણ જ એ કયા વાત આપણે રહે છે સહેદાન સાંઈ મહારાજ.

અક્ષરધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિતનમ સર્વાવતારી હરી શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણુ પાત્રશો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. ગઈકાલથી આપણે વાત સમજીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામીએ એમ વાત કરી કે ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુરૂપે 10-20 પેઢી રહેશે, એટલે કે ગુણાતીત સત્પુરુષ દ્વારા ભગવાન સ્વામિનારાયણ આજે પૃથ્વી ઉપર પ્રગટ છે. અને એ દ્રષ્ટિકોણથી શ્રીજી મહારાજના બાળપણથી લઈને આપણે સ્વામીશ્રીના ચરિત્ર પણ એવા જ છે એવું જ એમની વિચારધારા, વર્તન અને વાણીમાં સામ્યતા આપણને દેખાય છે એ વાત આપણે સમજતા હતા. અને એમાં જે કારણીનું 6ઠું વચનામૃત છે કે શ્રીજી મહારાજે વાત કરી કે અમે તો આ દેહ છે એ હરિભક્તો એટલે કે આ સત્સંગને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે, એમ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ પોતાનો દેહ આ સત્સંગને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે એ આપણને તાદ્રશ દેખાય છે. આપણે સૌ એના સાક્ષી છીએ કે સ્વામીશ્રીએ પોતાની 84 વર્ષનું આ જીવન એ સંપૂર્ણપણે આ સત્સંગને અર્થે ઘસી નાખ્યું છે. એ બધી વાતો આપણે ગઈકાલે સમજતા હતા કે કેવી રીતે હરિભક્તોના વ્યવહારમાં મહારાજે રસ લીધો છે અને આજે કેવી રીતે સ્વામીશ્રી લે છે. ભક્ત વત્સલપણામાં આપણે એ પણ સમજ્યા હતા કે જેમ મહારાજ અનેક રીતે ભક્તોને વ્યવહારિક અનુકૂળતા કરી આપવા માટે પોતે ઘસારો વેઠતા, એમ સ્વામીશ્રી પણ હરિભક્તોને વ્યવહારિક અનુકૂળતા કરી આપવા માટે પોતે પણ સર્વ પ્રકારે ઘસારો વેઠે છે. એવી જ રીતે જે મહારાજ દરેક પ્રકારની વ્યવહારિક ધ્યાન એ વ્યવહારિક ધ્યાન મહારાજ દરેક પ્રકારનું રાખતા હરિભક્તોનું, એમ સ્વામીશ્રી પણ રાખે છે. એનું કારણ આપણે સમજ્યા હતા કે સ્વામીશ્રીએ પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સને ઉત્તર આપેલો કે હરિભક્તોને કંઈક વ્યવહારિક અનુકૂળતા થઈ જાય, એમને સુંદર માર્ગદર્શન કે આશ્વાસન મળી જાય, એમને આશીર્વાદ મળી જાય, એને લઈને એનું વ્યવહારિક કાર્ય જો ઉકેલી જાય તો એમને વધારે સારી રીતે ભગવાન ભજવાની અનુકૂળતા આવે, એ હેતુથી અમે એમની સાથે આ બધા કાર્યોમાં રહીએ છીએ. એટલે શ્રીજી મહારાજના વખતથી આપણા સંપ્રદાયની આ પ્રણાલિકા છે અને આજે પણ સ્વામીશ્રીના જીવનમાં આપણને જોવા મળે છે. અને ઘણા બધા કુટુંબો તો આજે સત્સંગમાં એવા છે કે જે તન મન ધન સર્વ પ્રકારે ન્યોછાવર છે, તો એ કુટુંબના જાણે વડીલ સ્વામીશ્રી પોતે જ હોય, એ કુટુંબમાં દરેક નાના મોટા નિર્ણય સ્વામીશ્રી જ લેતા હોય. બાળક જન્મે તેનું નામ પાડવાથી માંડીને કોઈ વડીલોની નાની મોટી મુશ્કેલીઓ હોય અથવા તો કુટુંબમાં એકદમ કંઈક ખાનગી કદાચ એવો પ્રશ્ન હોય તો પણ બધા જ નિર્ણયો એ પ્રમુખ સ્વામી મહારાજ જ લે છે. ઘણા કુટુંબો તો એવા છે એમાં એકદમ આઉટરાઇટ સ્વામીશ્રી નિર્ણય આપી દેતા હોય છે, ઘણી વખત એમની ગેરહાજરીમાં પણ, કારણ કે સ્વામીશ્રીને એવો વિશ્વાસ છે કે આ કુટુંબમાં નાના મોટા ભાઈ ભાઈ બધા જ એમને ભગવાન સ્વામિનારાયણની ભક્તિ છે અને પોતાના પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે એમનું કયું બધું જ માનશે. તો મહારાજને પણ ઘણા બધા કુટુંબો વિશે એવો વિશ્વાસ હતો અને આજે સ્વામીશ્રીને પણ ઘણા બધા કુટુંબો વિશે એવો વિશ્વાસ છે, એ એમનું ભક્ત વત્સલ પ્રણાનું પ્રતિબિંબ છે.
શ્રીજી મહારાજ એક વખત ત્યાં મચ્છિયાઓ ગામે બિરાજમાન હતા. સાયમ સભા પૂરી થઈ એટલે મહારાજ કંઈક આમ વિચારમાં ઊંડા ઉતરી ગયા. એટલે હરિભક્તોએ બધા વ્યક્તિગત દર્શન કરી અને ત્યાંથી વિદાય લેતા હતા. એમાંના રોજકાના કાકાભાઈ, પૂંજાભાઈ, વડીલ બાય હરિભક્ત જીજીબાઈ, એ બધાએ જોયું કે મહારાજ તો કોઈ વિચારમાં ઊંડા ઉતરી ગયા. એટલે મહારાજ પાસે જઈને વાત કરી કે મહારાજ ચાલો જમવા નથી આવો. મહારાજ કે જમવું છે પણ અમને જરા મનમાં એક વિચાર રહે છે. ત્યારે વડીલ વૃદ્ધ બાય હરિભક્ત જીજીબાઈ, એમની ઉંમર લગભગ 85 વર્ષની હતી, એમણે મહારાજને પૂછ્યું કે મહારાજ શું વિચાર છે. ત્યારે મહારાજે કહ્યું કે આપણને આ 95ના ઝીણાભાઈએ ઘણા વખતથી વાત કરી રાખી છે કે એમના દીકરીની લગ્ન કરી ઉંમર થઈ ગઈ છે અને કોઈ સારું પાત્ર મળે તો તમે જોજો એમ આપણને કહ્યું છે. તો મને એમ થાય છે કે આ ઝીણાભાઈના દીકરીનું લગ્ન એ આપણે આ હાલાજીના દીકરા સાથે કરીએ તો કેમ. મહારાજે આ વાત મૂકી એટલે ત્રણેય સામે વડીલ હરિભક્તો એ જરા ઊંડા ઉતરી ગયા. એટલે મહારાજ કે મેં એટલે જ વાત કરી છે કે તમારો કંઈ અભિપ્રાય હોય ને કંઈ વાત હોય તો મને કહો. ત્યારે આ જીજીબાઈ જે વૃદ્ધ બાય હરિભક્ત એને કહ્યું કે મહારાજ આપને મનમાં વિચાર આવ્યો છે એટલે અમને બીજી શંકા તો કંઈ છે નહીં, પણ આપ જ્યારે પૂછો છો ત્યારે એટલું કહેવાનું મન થાય છે કે 95ના દરબાર ઝીણાભાઈ તો ગરાસિયા દરબાર કહેવાય અને જૂનાગઢ નવાબ સાહેબની કચેરીમાં એમની ખુરશી છે. એટલે એટલું મોટું ઘર એની દીકરી એ આવા સામાન્ય ઘરમાં જાય નહીં, અમારા દરબારોમાં બહુ હીણું દેખાય. અને જ્યારે હાલાજી તો કાઠી દરબાર છે એટલે ગરાસિયાની દીકરી કાઠીના ઘરમાં જાય નહીં. મહારાજ કે એ વિચાર તો અમને પણ આવેલો પણ છતાં અમારી ઈચ્છા છે જો થાય તો બહુ સારું ને બંને જણા ખૂબ સુખી રહેશે. એટલે તરત કાકાભાઈ અને પૂંજાભાઈ હાથ જોડીને મહારાજને કહ્યું મહારાજ તો બરોબર છે, આ વિચાર આપને આવી ગયો હોય અને છતાં આપનો આગ્રહ હોય તો પછી ખૂબ સારું છે. મહારાજ એમ કરો તમે ત્રણેય જણા એ ઝીણાભાઈને જઈને વાત કરો. એટલે ત્રણેય જણા ઝીણાભાઈ પાસે પહોંચ્યા અને એમને વાત કરી કે મહારાજની આવી ઈચ્છા છે ને અમને મોકલ્યા છે. ત્યારે ઝીણાભાઈએ થોડોક આમ વિચાર આવ્યો ને પછી એમ થયું કે ભલે મહારાજની ઈચ્છા હોય તો અમે રાજી છીએ. ત્રણેય જણા આવીને મહારાજને વાત કરી. એટલે મહારાજ કે એમ કરો હવે ઝીણાભાઈની દીકરીને જઈને તમે પૂછો. એટલે ઝીણાભાઈની દીકરી પાસે જીજીબાઈ જે બાય હરિભક્ત હતા એણે જઈને કહ્યું કે બેટા તારા લગ્ન છે એ મહારાજ હાલાજીના દીકરા સાથે ગોઠવે છે. ત્યારે ઝીણાભાઈની દીકરીએ કહ્યું કે મેં તો એ છોકરાને કોઈ દિવસ જોયો નથી, પણ છતાં જો મહારાજની ઈચ્છા હોય ને મહારાજ નિર્ણય લેતા હોય મારા જીવન વિશે તો મને સંપૂર્ણપણે માન્ય છે, તમે મહારાજને હા પાડી દેજો. એ પાછા આવે એટલે મહારાજે ત્રણેયને કહ્યું કે હવે તમે હાલાજી અને દીકરા જઈને મળી આવો કે મહારાજ આવી રીતે લગ્ન ગોઠવે છે, તમને પસંદ છે એટલે આ બાજુ મોકલ્યા. તો હાલાજી અને દીકરા બંને રાત્રે ઘરે હતા અને હરિભક્તો આવે અને વાત કરી તો કે અમે તો બહુ રાજી મહારાજની જેમ ઈચ્છા હોય એમ. ત્યારે મહારાજે કહી રાખેલું કે બંને દીકરા દીકરીને એકબીજાને જોવા હોય તો જોઈ લે અને મળી લે. ત્યારે બંને જણાએ કહેવડાયું કે અમારે કંઈ જ જોવાની જરૂર નથી, મળવાની જરૂર નથી, જો આપના હૃદયમાં વિચાર આવ્યો હોય આપ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, અમે રાજી જ છીએ. મહારાજને આ સમાચાર મળ્યા, આ બાજુ મહારાજે થાળ જમી લીધેલો. મહારાજ કે કાલ સવારે જ આપણે સભાપત એટલે બંનેનું ત્યાં જ વેવિશાળ ગોઠવીએ. અને ત્યાં જ સભા મંડપમાં જ બંનેનું વેવિશાળ ગોઠવ્યું ત્યારે તો બંને એકબીજાને જોયા કે આ આપણે બે હવે ભેગું રહેવાનું એમ. ત્યાં સુધી બંનેને ખબર જ નહીં, પણ એટલો બધો અતૂટ વિશ્વાસ મહારાજ પ્રત્યે અને મહારાજના આદેશ પ્રત્યે કે ભલે જેમ મહારાજની ઈચ્છા હોય એમ અમે રાજી છીએ. અને મહારાજ પોતે ખૂબ રાજી થયા. અને મહારાજે જોકે તો ગોળ ને ધાણા ને બધું તો રાત્રે જ મીઠું મોઢું કરાવી દીધેલું. બીજી દિવસે સવારે મહારાજે પૂંજાભાઈને પૂછ્યું કે તમારા દરબારોમાં શું વિધિ હોય વેવિશાળની. ત્યારે એણે કહ્યું કે અમારે તો શેલણ બનાવે. મહારાજ કે તો તૈયાર કરાવો, ઘી અમે પીરસીશું. અને બધા જ્યારે સભા પછી જમવા બેઠા મહારાજ ઘીની વાળી લઈને જાતે નીકળ્યા. અને બધા તો પેલા તાસ જેવા મોટું વાસણ હોય એમાં ભાત હોય અને પછી ઉપરથી ઘી પીરસાય, ગોળ હોય, પણ એ ઘી ગોળમાં એ ભાત તરે એટલું બધું ઘી પીરસાતું હોય એ શેલણ કહેવાય. દરબારો જ જમી શકે, આપણાથી તો જમાય જ નહીં તો કાલથી પારણ પૂરી થઈ જાય, પચાવી ના શકીએ આપણે. એટલે પછી બધા ખુશ થઈ ગયા, આમ તાંસરી મોઢે માંડી માંડીને પીવા લાગ્યા. પણ મહારાજ જે ઘી પીરસે તો એક તાંસમાંથી બીજે તાંસ તરફ આમ વાઢી લઈ જાય તો મહારાજ આમ વાસણ ઊંચું ના કરે અને વચ્ચે આમ ઘી ઢોળાય. બે થાળી વચ્ચે પંગતમાં બેઠા હોય તો સહેજે અંતર તો થોડું હોય, 1.2 ફૂટ જેટલું ઘી જમીન ઉપર ઢોળાય. ત્યારે કોઈએ મહારાજને કહ્યું કે મહારાજ આ પીરસો છો પણ આ ઘી તો ઘણું નીચે ઢોળાય છે.
મહારાજ કે આ વ્યવિશાળનો પ્રસંગ છે ને બહુ આનંદનો કહેવાય, અને અમને બહુ આનંદ છે કે બંને જણાએ અમારી આજ્ઞા પાડી છે એટલે અમારે આનંદમાં આ બધું ઘી જાય છે. અને આનંદમાં મહારાજ એ રીતે ઘી પીરસ્યું, પણ મહારાજ બહુ રાજી થયા અને બંને જણાને આશીર્વાદ આપ્યા કે તમારી પેઢીઓમાં યુગો સુધી સત્સંગ રહેશે અને તમારી પેઢીઓમાં જે જે અમારી ભક્તિ કરશે એ તમામને અમે અક્ષરધામમાં લઈ જશું, એમ કહીને ખૂબ સુંદર મહારાજે બંનેને આશીર્વાદ આપ્યા. તો આવી રીતે ઘણી વખત ઘણા કુટુંબોમાં ઘણા બધા વ્યવહારિક નિર્ણયો મહારાજ આમ સહેજે લઈ લેતા, કારણ કે એ બધા જ કુટુંબોમાં શ્રીજી મહારાજને વિશ્વાસ હતો કે મારું કયું એ બધા કરશે. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ આજે અત્યંત વિશ્વાસ છે ઘણા બધા કુટુંબો વિશે કે સહેજે આમ નિર્ણય લઈ લે. ત્યાં મુંબઈમાં આપણા હરિભક્ત છે સાધુરામભાઈ, એમના દીકરા માર્કંડભાઈ અને યોગેશભાઈ, માર્કંડભાઈના બે દીકરીઓ એટલે માર્કંડભાઈ અને સાધુરામભાઈ બંને બાપાને કહી રાખેલું કે સ્વામી કે બંને દીકરીએ માસ્ટર્સ પૂરું કર્યું છે, હવે બંનેના લગ્નની ઉંમર થઈ છે તો કોઈ યોગ્ય સત્સંગી યુવક હોય તો આપ બતાવજો. અને બંનેને એકદમ દ્રઢ સત્સંગ છે એટલે માંગા તો ઘણે બધા ઠેકાણેથી આવે છે સારા, પણ બંને જણા ના પાડે છે કે જો રવિ સભામાં ન જઈ શકીએ, સત્સંગ શિક્ષણ પરીક્ષા ના આપી શકીએ, કાર્યકર તરીકે સત્સંગની સેવા ન કરી શકીએ, પ્રસંગે ટાણે ઉત્સવ સમયમાં દેશ પરદેશમાં લાભ ન લઈ શકીએ તો પછી એ બધું લગ્ન જીવન કે સાંસારિક જીવન સાવ ધૂળ છે. એટલે એવો કોઈ સત્સંગી યુવક હોય તો આપ કહેજો. સ્વામીના મનમાં પણ હતું, પણ હવે એ કુટુંબ તો આટલું બધું એકદમ બહુ ઊંચું ઘર કહેવાય અને બધી રીતે ધનાઢ્ય કહેવાય અને મલ્ટી કરોડ બિઝનેસ બધા, એટલે એના યોગ્ય આવો ચુસ્ત સત્સંગી યુવક શોધવા એ ઘણી વખત આમ અઘરું થઈ જાય. અને નિયમ ધર્મ પણ એકદમ દ્રઢ, હવે આ તો બહાર પાણી પણ ન પીવે એ કક્ષાનો સત્સંગી યુવક બધી રીતે લૌકિક અને સત્સંગની દ્રષ્ટિએ શોધવો એ સહેજે સ્વામીના મનમાં પણ હતું. અને જ્યારે જ્યારે માર્કંડભાઈ કે યોગેશભાઈ કે સાધુરામભાઈ સ્વામીને મળે ત્યારે વાત કરતા, એક દોઢ વર્ષ વીતી ગયું હશે, સ્વામી એક વખત મુંબઈમાં હતા અને રાત્રે સ્વામીશ્રી જમી રહ્યા અને પછી વ્યક્તિગત મુલાકાતો પૂરી થઈને સ્વામી ઊભા થઈને અંદરની રૂમમાં જતા હતા, ત્યાં ખૂણામાં આપણે એક યુવક છે કેદાર ઠક્કર, એને સ્વામીએ જોયો એટલે સ્વામી કે કેદાર અહીંયા આવ, એટલે નજીક આવ્યો. સ્વામી કે શું કરસ તું? કે સ્વામી મેં ભણી લીધું. સ્વામી કે તું શું ભણ્યો? તો કે કમ્પ્યુટર એન્જિનિયરિંગનું. એટલે સ્વામીને કે કમ્પ્યુટર એન્જિનિયર કે કમ્પ્યુટર એપ્લાયન્સીસ કે કમ્પ્યુટર સાયન્સ કે, તો એમને એક પેટર્ન શબ્દ છે. સ્વામી કે તને કમ્પ્યુટરનું બધું તે ભણી લીધું? તો કે હા. સ્વામી એકલો આગલો જ શબ્દ વાપરે છે, પાછળ એન્જિનિયરિંગ કે એપ્લાયન્સીસ કે ડિઝાઇન કે કાંઈ જ નહીં. એ કે સ્વામી કે તે કમ્પ્યુટરનું બધું ભણી લીધું? તો કે હા બાપા મેં બધું ભણી લીધું. સ્વામી કે હવે તારે શું કરવાનું છે? કે સ્વામી મારે અમેરિકા જવાનું છે, મારે H1 આવે એમ છે કે બે કે ત્રણ કંપની સાથે વાત ચાલે છે ને હું ત્યાં જઈશ. સાહેબ કે ક્યારે જવાનું છે? તો કે હવે નક્કી થાય પણ 2-2 મહિનામાં કદાચ જવાનું થશે. સાહેબ કે તાર લગ્ન થઈ ગયા બાકી છે? એટલે કેદાર કે સ્વામી મારા લગ્ન ક્યાં થયા છે? મારા લગ્ન થયા તમને ખબર ના હોય? મારા નથી થઈ ગયા. સ્વામી કે પછી એમની આમ ટિપિકલ જે સ્વામીની આમ સ્ટાઇલ છે, અમુક અગત્યની વાત કે ઇન્ફોર્મેશન જોતી હોય તો એમનું મોઢું ને આંખ બંને ઝીણી થઈ જાય. આમ તે કે આમ જોઈ રાખ્યું છે કાંઈ એમની જે સ્ટાઇલ છે ને પૂછવાની એમ. એટલે સ્વામીને પૂછ્યું કે આમ કંઈ જોઈ રાખ્યું છે ક્યાંય? એટલે કે ના ના સ્વામી કાંઈ નથી જોઈ રાખ્યું, મારે કંઈ વાત નથી, હું અમેરિકા જાઉં, સેટલ થયું, 1-2 વર્ષ પછી મેરેજ માટે આવીશ. એટલે સ્વામી એકદમ એની છાતી ઉપર આંગળી મૂકીને કે સ્વામી કે જો હવે તારે ક્યાંય જોવાનું નથી, ક્યાંય તું વાત ના કરીશ, હું તને કહીશ ક્યાં કરવાનું કે. પહેલા કે ભલે સ્વામી. એટલે એક બુકિંગ કરી નાખ્યું સ્વામી એમ. પછી થોડા દિવસો પછી સ્વામી સવારે પૂજા પહેલાં ઠાકોરજીના દર્શન કરવા માટે પધારે, ત્યારે ઘનશ્યામ મહારાજના દર્શન કરીને સ્વામીશ્રી આ બાજુથી નીકળતા હતા, ત્યાં ઝાડીની બહાર સાગરને ઊભેલો જોયો, સાગર દિવ્યેશ સાગર. એટલે એ ત્યાં ઊભો હતો એટલે સ્વામી આમ નજર પડીને સ્વામીએ એકદમ ઝાડી પાસે નજીક જઈને કહ્યું કે હું અત્યારે હમણાં નાસ્તો કરી લઉં પછી મને ઉપર મળ. એ કે સારું. એટલે સ્વામી પૂજામાં બેઠા એટલે તરત એને જોબ પર ફોન કરી દીધો કે ભાઈ આજે હું બપોર પછી મળો આવીશ, કારણ કે એને સ્વામીએ બોલાવ્યો તો નાસ્તા પછી મળો એટલે 10:30 થઈ જાય ત્યાં સુધીમાં તો જોબ શરૂ થઈ ગઈ. એટલે કીધું કે હું હાફ લીવ છું, બપોર પછી આવીશ. અને પછી ત્યાં નાસ્તામાં દર્શન માટે બેઠો અને પછી નાસ્તો પૂરો થયો સ્વામી પાસે, સ્વામી કે હમણાં ઊભો ને આ બધું પતી જાય ભાઈ છેલ્લે તને મળું. બધા 100-150 મુલાકાતીઓ બધા પૂરા થયા પછી સ્વામીને પૂછ્યું શું કરસ? તો કે મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂરું કર્યું. સ્વામી કે હવે શું છે? તો કે ન્યૂઝીલેન્ડ જઉં છું. સ્વામી કે થઈ ગયું? તો કે આ વિઝન બધું આવી ગયું. સાહેબ કે તારા લગ્નનું? તો કે સ્વામી લગ્ન નથી થયા મારા. કે લગ્ન ક્યાં થયા છે? તો કે સ્વામી કે તે શું વિચાર્યું? તો કે મેં સ્વામીજી કંઈ વિચાર્યું નથી, હજી તો હું જઉં પછી 1-2 વર્ષ પછી આવીશ. સાહેબ કે જો હવે તું ક્યાંય જોતો નહીં, હું તને બતાવીશ, હું કહું ત્યાં લગ્ન કરવાના. તો કે ભલે, સેકન્ડ બુકિંગ તરત. પછી સ્વામીના મનમાં હશે. અને સ્વામી પછી વિચરણ કરતાં કરતાં ભરૂચ પધાર્યા. 2001 ની સાલમાં ભરૂચ શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા હતી. એના થોડા દિવસો પહેલાં જે
સુવર્ણ કરશણ ધજાડન જેનું હમણાં જેમ દિલ્હીમાં સ્વામીએ પૂજન કર્યું એવી રીતે પૂજન વિધિ હતી. અને ઘનશ્યામ ભાઈને બધાને ઉમરેઠથી બોલાવેલા. આગળ દિવસે સાંજે સ્વામીશ્રી આમ પત્ર વાંચન કરતા હતા અને સ્વામી આમ પગ ઉપર પગ ચડાવીને ચશ્મા પહેરીને પત્ર વાંચતા વાંચતા ધર્મચરણ સ્વામીને કે આપણે માર્કંડભાઈને ફોન કરો ને. એટલે પછી માર્કંડભાઈને ફોન કર્યો. સ્વામી કે શું કરો? તો કે સ્વામી હું તો અત્યારે ઓફિસથી અત્યારે ઘરે જઉં છું. સ્વામી કેમ કરો? કાલ સવારે તમે અહીંયા ભરૂચ આવી જાઓ. તો કે સ્વામી કંઈ આમ કામ હોય મારે કંઈ તૈયારી કરીને આવવાનું હોય તો એ રીતે આવશે. કે ના ના એવું કંઈ છે નહીં, તમે આવો ને કાલ સવારે મને પૂજા મળી જાવ, પૂજામ પહોંચો. તો કે તો સ્વામી મારે રાત્રે આવી જવું પડે. સ્વામી કે આ રાત્રે નીકળી જાઓ, રાત્રે અહીં પહોંચી જાઓ. તો કે ભલે. અને એમને બિચારાને આશ્ચર્ય કે આ કેમ સ્વામી અચાનક બોલાયા છે. ફોન મૂકીને સ્વામી ધર્મચરણ સ્વામીને કે આપણે દિવ્યેશને ને બે જણાને ફોન કરો. કે છે તો કે કોણ બીજા? સ્વામી કે પેલો આપણે ઠક્કર લુવાણા કોણ પેલો કેદાર, હા કેદારને ફોન કરો. કે અને પછી બે જણાના નંબર તો ધર્મચરણ સ્વામી પાસે ડિરેક્ટ હતા નહીં. બોમ્બે મંદિરે ફોન કરી અને તેની ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર લીધા અને પછી બે યુવકોને ફોન કર્યા. સ્વામી બે જોડે વાત કરી, ત્રણ જ વાક્ય. સ્વામી કે શું કરસ? તો કે સ્વામી કંઈ નહીં અત્યારે ઘરે જતો હતો. સ્વામી કે જો કાલ સવારે અહીં હું પૂજા કરું ત્યારે મને અહીં આવી જજે. કે સ્વામી મારું કંઈ કામ મારે કંઈ તૈયારી કરે. સ્વામી કંઈ નહીં તું આવી જાય ને રાત્રે, એમ કર તું રાત્રે પહોંચી જા. ત્રણેયને રાત્રે ભેગા કરી દીધા. ત્રણેયમાંથી કોઈને કશું ખબર નહીં, એકબીજાને રિલેશન ખબર નહીં, આમ કશું જ નહીં. પછી સ્વામી માર્કંડભાઈ કહેજો હવે આપણે બંને દીકરીનું લગ્ન ગોઠવવાનું છે અને કાલે સવારે આપણે એમની સગાઈ કરવાની છે. તો કે સ્વામી બેને જણાને બોલેલું. સ્વામી કે ઉભા રહો હજી તમે છોકરો જુઓ પછી આપણે આગળ વાત કરીએ. કે ના સ્વામી આપે નક્કી કર્યું તો મારે કંઈ જોવાની જરૂર નથી. સ્વામી કે એમ નહીં, તમે જુઓ પછી તમે વાત કરજો. પછી સ્વામી કે ઉભા રહો પહેલાં તમે જોઈ લો ને પછી વાત કરો ઘરે. પછી સ્વામી બે છોકરા દૂર ઊભા રાખ્યા. સ્વામી બતાવ્યા જો પહેલાં બે ઊભા એ દૂરથી. અને પછી સ્વામી કેમ કરો તમે ઘરે ફોન તો કરો કે એમને માન્ય છે ને ઘરે, તમારા ઘરવાળાને પૂછો વાઈફને. હવે હજી તો માર્કન પર કંઈક છોકરાને મળે ને બે વાત કરે ને પછી શું ભણેલા છે ને કશું નહીં. સ્વામી હવે સ્વામી આટલું બધું આગળ વધવા માંડ્યા એટલે એમને તો બીજી કંઈ પૂછવાનું રહ્યું નહીં. એટલે માર્કન ભાઈ ઘરે એમના વાઈફને ફોન કર્યો કે ભાઈ આપણને બધાને મનમાં એમાં તો સ્વામીએ કેમ બોલાયો હશે મને. બધાને ઘરમાં વિચાર હતો કે સ્વામી મને આટલા માટે બોલાયો અને આપણે બંને ડોટર્સનું સ્વામી કાલે એન્ગેજમેન્ટ ગોઠવે છે અને બે છોકરાઓ. એટલે એને વાઈફે પૂછ્યું બે છોકરાઓ ક્યાં? તો કે એ બંને દૂર ઊભા છે ત્યારે મારાથી મને થોડો આછો આછો બેનો ચહેરો દેખાય છે. એટલે સ્વામીના મનમાં છે. એટલે સ્વામીએ કેવડાવ્યું કે તમારા વાઈફને પૂછો. એટલે એમને વાઈફે કીધું કે જો સ્વામીના મનમાં હોય અને સ્વામી નક્કી કરતા હોય તો આપણે બધી રીતે રાજી જ છીએ, તો તમે હા પાડી દો. એટલે કે મેં તો હા પાડી દીધી પણ સ્વામી તારો આગ્રહ રાખતા હતા કે ના સ્વામીને કહો કે અમે રાજી છીએ ઘરમાં બધા. તો ફોન એને કે ઉપર ચાલુ રાખીને સ્વામી પૂછ્યું કે સ્વામી ઘરેથી મારા વાઈફને બધા રાજી છે. સ્વામી કે તમારે બંને દીકરી સાથે વાત કરી? તો કે ના સ્વામી કે બંને જોડે વાત કરીને આવો. તો બિચારા પાસે બહાર જઈને એમની વારાફરતી એના મધર એટલે એના વાઈફને કહ્યું કે બેને વારાફરતી બોલાવો ફોન ઉપર હું પૂછી લઉં. એ ફોન ઉપર માર્કંડભાઈ પૂછ્યું જો સ્વામી આવી રીતે તમારો એન્ગેજમેન્ટ ગોઠવે છે. બંને દીકરીઓએ જેમ ઝીણાભાઈની દીકરીએ મહારાજને કેવડાવેલું એમ કે જેમ સ્વામીની ઈચ્છા હોય અને મરજી હોય ત્યાં અમે રાજી જ છીએ, અમારે કંઈ જોવી નથી અને સ્વામી જે વિધિ કરાવે એમાં રાજી છીએ. અને આવીને માર્કંડભાઈએ સ્વામીની વાત કરી અને સ્વામીના મુખ પર એકદમ આમ પ્રસન્નતા છવાઈ ગઈ, બહુ જ રાજી થયા. અને ત્યાં જ માર્કંડભાઈને ખૂબ આશીર્વાદ આપ્યા, સ્વામી કે બે જણા ખૂબ સુખી રહેશે, મહારાજ સર્વ પ્રકારે રક્ષા કરશે. અને પછી બે છોકરાને બોલાયા કે પેલા કે શું સ્વામી? સ્વામી કે જો તમારા બંનેનું કાલે સગાઈ આપણે ગોઠવવાની જ સવારે. પેલા કે હે સારું ભલે. કોણ? કે સ્વામી કે જો માર્કંડભાઈની બે દીકરીઓ છે એની સાથે સગાઈ ગોઠવવાની. તો કે સારું. અને પછી બીજી દિવસે સવારે તો પેલું કળશ પૂજન થયું આપણું ભરૂચ શિખરબદ્ધ મંદિરનું. કળશ પૂજનની વિધિ પૂરી થઈ અને સ્વામી ઘનશ્યામભાઈ કે હવે આપણે છે ને પેલી આપણે સગાઈની વિધિ ચાલુ કરો. કે એટલે સેવક સંતો કે સ્વામી આપણે નાસ્તો કરી લઈએ, થોડું મોડું થઈ ગયું છે અને પછી કરીએ. સ્વામી કે ના ના ભેગી વિધિ સારું મુહૂર્ત છે, કળશનું ભેગું મુહૂર્ત અમૃત ચાલુ છે પતી જાય ને કે વિધિ. સ્વામી કે ચાલુ કરાવો. એટલે ઘનશ્યામભાઈ તરત પાના ખોલવા માંડ્યા. આમ પાછા આને તો કળશ પૂજનમાંથી વિધિ ઉપર લગ્નની વિધિમાં તો જવાનું ને, આમ આમ પાના ફેરવા માંડે. સ્વામી કે આ શોધો. અને પોતે પાસે વિધિમાં ઊભા રહી ગયા સ્વામી. તો જેટલી વિધિ ઘનશ્યામભાઈ કરાવે એમાં પોતે પણ સામેલ બધી રીતે. હવે હાજરમાં કોણ? દીકરી તરફથી એના બાપ અને આ બે મૂરત્યા. આના મા બાપ કોઈ હાજર નહીં, પેલા તરફથી દીકરીઓ કે પહેલાં કોઈ હાજર નહીં. પણ જેટલા ગેરહાજર હતા એ બધાનો રોલ સ્વામીશ્રીએ ભજવ્યો. એ ગોર ગણો તો ગોર ને દીકરાના મા બાપ ગણો તો દીકરાના મા બાપને, બ્રાહ્મણ ગણો તો બ્રાહ્મણે, બધા જ રોલ સ્વામીએ ભજવ્યા. પોતે હાથમાં જળ લે, પોતે નાળા છડી બાંધે, બધું જ પોતે વિધિ કરાવડાવે. અને પછી વિધિ ધમધોકાર આગળ ચાલતી હતી એમાં વચ્ચે એકદમ અટકી. એટલે સ્વામી એકદમ આમ વધારે કોન્શિયસ સ્ટેટમાં આવતો અને સ્વામી પૂછાય કે કેમ વિધિ અટકી? એટલે માર્કંડભાઈ કીધું કે સ્વામી ઘનશ્યામભાઈ એમ કહે છે કે બે દીકરીઓના લગ્ન બે સાથે કરીએ છીએ તો આપ વારાફરતી નામ બોલો. સ્વામી કે આ તો બોલી જાય, આમાં કંઈ વાંધો નહીં. એ કે સ્વામી હું બોલું વારાફરતી બે નામ, પણ કોની સાથે કોણે તો કહો.
બે દીકરીના લગ્ન બે જણ, પણ કોની સાથે કોણ સ્પેસિફાય, એ તો કરવાનું ના કર. તે સ્વામી એકદમ ખળગાટ હસી પડ્યા. સ્વામી કે હારું એ તો આપણે રહી ગયું નહીં, કે કેટલો બધો વિશ્વાસ. વિધિ આટલી બધી આગળ ચાલતી હોય ત્યાં સુધી બે કુટુંબને આટલો બધો વિશ્વાસ હોય, કેટલું બધું કે પછી તો બધા હસ્યા. માર્કંડભાઈ ખડકાટ હશે, પેલો કેદાર હશે, દિવ્યેશ હશે, બધા ખડકાટ હસતા હતા કે કોની સાથે કોને તકો. તો સ્વામી આમ કેટલા આમ કેઝ્યુઅલી, આમ જાણે ઘણી વખત આપણે આમ કહેતા ને કે ભાઈ આજે આમ ના કહે કે શર્ટ પહેરી તો આમ કે હા અમે શર્ટ પહેર્યું છે, આમ કે કેઝ્યુઅલી કંઈક આપણે જવાબ આપીએ એમ. સ્વામી કે એમાં શું કે આપણે આમ છે કેદાર, આંજોડ મોટી ને આંજોડ નાની, ચલો વિધિ આગળ ચલાવો. કે ત્યાં ને ત્યાં ડીસી, હવે મોટી નાની તો માર્કંડભાઈ એક જાણતા હતા આમાં. સ્વામી મોટી નાની બોલે સ્વામીને ખબર નહીં કોણ મોટી ને કોણ નાની, પેલા બેને કઈ ખબર નહીં કોણ મોટી ને કોણ નાની. મોટી નાની બોલે એમાં ખાલી માર્કંડભાઈના ફાધર એક જ સમજતા હોય ને. પણ સ્વામી કે ચલો વિધિ આગળ જતા, પેલા આવે કે હારણ ચલો પેલા ને ખાલી કેટલું યાદ રાખવાનું હતું, મારે મોટી ના નાની એટલું જ યાદ રાખવાનું હતું ને, નામમાં બીજું કશું જોયેલું જ નહીં કશું ને. આમ પાણી હાથમાં રાખીને વિધિ ચાલુ કરાવતા હતા અને વિધિ બધી આગળ ચાલુ રાખી. અને પછી વિધિ પતિને સ્વામીએ ખૂબ આશીર્વાદ આપ્યા અને મીઠું મોઢું કરે અને સાકર પોતે જાતે મોઢામાં મૂકીને ખૂબ આશીર્વાદ. સાંઈ કે બે જણા ખૂબ સુખી રહ્યા છો અને કાયમ તમારી પેઢીઓમાં સત્સંગ રહેશે અને ખૂબ આશીર્વાદ આપ્યા. પછી બધાને હાર સ્વામીએ પહેરાવ્યા અને પછી અંદર નાસ્તો કરવા ગયા. નાસ્તો કરતી વખતે પાછા છેલ્લે બધાને પ્રસાદ હાથમાં આપ્યો અને પાછા બધાને મળી રહ્યા એટલે પાછા અંદર રૂમમાં બોલાવ્યા અને ફરી વખત આશીર્વાદ આપ્યા અને ફોટા પડાવ્યા અને ખૂબ રાજીપો દર્શાવ્યા અને ખૂબ આશીર્વાદ આપ્યા. એ રૂમમાંથી વિદાય લેતા હતા એટલે સહેજ આપણને આમ ટેવ હોય, જોજો કે સ્વામી સાથે આપણે મળીને આવે તો આમ નીકળતી વખતે આમ સહેજ આમ દર્શન કરતા જઈએ બાણાની બહાર નીકળતા, એટલે આમ પાછળ ફળ્યા ને તો સ્વામી આમ નીચું જોઈ આમ આમ હસતા હતા. અને એમની ટેવ છે ઘણી વખત જમણા હાથ છે ને આમ જમણા પગ ઉપર આમ આમ કરતા હોય છે આમ આમ. સ્વામી આમ હસ્યા એટલે ત્રણે જણા ઊભા રહી ગયા દરવાજે. કે સ્વામી કેમ હસ્યા? સ્વામી કે ના ના કંઈ નહીં, એમ કંઈ વધારે હસી પડ્યા, એમ કંઈ સ્વામી જરા વધારે હસી પડ્યા. એટલે પછી ત્રણે જણા ચાલતા અંદર આવ્યા. ના સ્વામી કહો હસ્યા કેમ તમે? સ્વામી કે ના ના કંઈ નહીં. તો કે ના સ્વામી તમે હસ્યા એટલે તમારા મનમાં કંઈક વિચાર તો હશે. એટલે સ્વામી કે જો બીજો તો કંઈ વિચાર નહીં, પણ તમે પાછા મુંબઈ જાઓ છો તો પાછા મળી લેજો, એકબીજાને ઓળખાણ કરી લેજો કે હવે આપણે બે ભેગું રહેવાનું છે, હવે એ તો કરવાના જ છે ને. પણ આવી રીતે આ ભક્ત વત્સલપણું છે કે પોતાના આશ્રિત હરિભક્તોની તમામ પ્રકારની ખેવના રાખી એના આલોક ને પરલોક બધી રીતે એને સુખ વર્તે એવી એમની જે સંભાવના રાખવી એ ગુણાતીત સત્પુરુષનું એક લક્ષણ, એક આગવી એમની આદત છે એ આપણને એમના જીવનમાં દેખાય છે. તો જેમ ઘણા બધા એવા આશ્રિત સત્સંગી દ્રઢ કુટુંબો હતા એમાં મહારાજ પોતે એકદમ સ્વતંત્રપણે નિર્ણયો લઈ લેતા, એમ આજે પણ ઘણા બધા કુટુંબો છે કે એમાં સ્વામીશ્રી એકદમ આઉટ રાઈટ એ કુટુંબની વાત નીકળે એટલે સ્વામી જ નિર્ણય આપી દે, સ્વામી ઘણી વખત કેવડાવી દે, સ્વામી કેને કહેજો કે આટલી સેવા કરવાની છે, આઉટ રાઈટ નિર્ણયો આપી દે, એ અતૂટ વિશ્વાસ એમનામાં આપણને દેખાય છે. ત્યારે એમનું ભક્ત વત્સલપણું છે. સામે આવા સત્સંગી કુટુંબોને પણ એટલી ક્રેડિટ છે કે આવા સમર્પિત હોય છે, આવા સમજણવાળા હોય છે. તો આવી નાવ જ્યારે સત્પુરુષના આધારે તરતી મૂકી દે ત્યારે એ બધા કુટુંબોમાં સર્વ પ્રકારે સુખ સંપત્તિ અને આનંદ શાંતિ આપણને જોવા મળતી હોય છે. પણ આવું એમનું ભક્ત વત્સલપણું છે કે હરિભક્તના બધા જ વ્યવહારમાં, અને સ્વામી તો આગ્રહ રાખે, સ્વામી કે કંઈ પ્રશ્ન હોય તો ચોક્કસ કહેવો આપણને. જો સ્વામીને ઘણી વખત આપણે ભીડાની દ્રષ્ટિકોણથી વાત કરીએ છીએ તો આપણે એમને હળીએ મળીએ ને એમને પૂછીએ અને આ કંઈક વ્યવહારિક માર્ગદર્શન લઈએ એમને ભીડો નથી. આપણે ઘણી વખત સત્સંગ ઓછો કરીએ, નિયમ ધર્મ ઓછા પાડીએ, સભામાં ના આવીએ, એ બાબતે વારે વારે એમને વ્યક્તિગત રીતે ને કહેવું પડે જાહેરમાં, એ એમને મન ભીડો છે. બાકી તો આપણને બધાને ખૂબ પ્રેમથી ને સાચવવા છે તો આગ્રહ જ રાખે છે કે સ્વામી કે એકવાર પૂછી જ લેવાનું, કહી જ દેવાનું. તો જો આવી રીતે આપણે પત્ર લખી શકીએ, કહી પણ શકીએ, વાત પણ કરી શકીએ, પણ આપણે સર્વ પ્રકારે આપણા એ ધણી છે આપણા દેહના, આપણા મનના, આપણા જીવના, એટલે એમને પૂછીને કરીએ તો કાંઈ જ ખોટું નથી, એમાં આપણે સંપૂર્ણપણે સુરક્ષિત રહીએ છીએ. પણ એવો વિશ્વાસ સત્પુરુષ પ્રત્યે આવવો જોઈએ. કદાચ આપણા મન પ્રમાણે ન પણ ગોઠવે, પણ જે કંઈ ગોઠવે છે આપણા સારા માટે, કારણ કે આવા સંત શું કામ કોઈના દુશ્મન હોય, એમને ક્યાં કંઈ પાસેથી લઈ લેવું છે. આટલું મોટું આપણને લંડનનું મંદિરને હવેલી બાંધી આપી અહીં કુલ કેટલા દિવસ રહ્યા, 95 સાલથી અત્યાર સુધી, એટલે ગણીને કદાચ 150 દિવસો પણ નહીં રહ્યા હોય, કદાચ 100 દિવસો પણ નહીં રહ્યા હોય, કેવળ આપણા માટે છે. એટલે એમને તો કોઈ જ સ્વાર્થ નથી. ક્યાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના નામે પાછળથી બેંક બેલેન્સ કે દસ્તાવેજ કોઈ જમીનનો નીકળ્યો? તો પ્રમુખ સ્વામી મહારાજના નામે ક્યાં નીકળવાનો છે બેંક બેલેન્સ કે દસ્તાવેજ? કાંઈ જ નથી. એ તો સાધુ છે, ફકીર છે, પણ કેવળ આપણા સુખાકારી માટે એ આપણને આશીર્વાદ આપીને આ બધું કરતા હોય છે. પણ કેટલું બધું એમનું ભક્ત વત્સલપણું,
કે આપણા બધા જ પ્રશ્નોમાં અંગત રસ લે છે. ઘણી વખત તો સ્વામી પાસે એવા પ્રશ્નો આવતા હોય આપણને આમ કંટાળો આવે અને આપણને એમ થાય કે શું આવા હરિભક્તો આવી જતા હોય છે સ્વામી પાસે આવા પ્રશ્નો લઈને. પણ સ્વામી એકદમ ધીરજ, એકદમ શાંતિ એ જાળવીને સ્વામી પ્રેમથી એની સાથે વાર્તાલાપ કરતા હોય છે. એક વખત તો સ્વામી ત્યાં સારંગપુરમાં હતા અને મુલાકાતના અંતે એક બોટાદના હરિભક્ત એમના નાના દીકરાને 4.5-5 વર્ષનો હશે ને લઈને આવ્યા. અને સ્વામી તો તે વખતે પલાઠીવાળીની નીચે બેસી શકતા, ભોજનને મુલાકાત દરમિયાન આમ નીચે બેઠેલા. ઘણા વર્ષો 12-14-15 વર્ષ પહેલાંનો પ્રસંગ છે. તો સ્વામી આમ બેઠેલા અને એમના બાપા પાસે નજીક આવી અને સ્વામીને અટેન્ડ કર્યા વગર સિદ્ધના છોકરા સાથે વાત કરવા માંડ્યા. કહી દઉં સ્વામી. એટલે પેલો બિચારો મૂંઝાયા કરે અને બાપ સામે જોવાનું, સ્વામી સામે જોવે. સ્વામીને કે કહી દઉં છું. એટલે સ્વામી બે સામે જોયા કરે. હવે આપણને કંટાળો, ભીતર બોલવું હોય બોલ ને, તાર શું કહી દઉં અંદર બહાર પતાવીને આવવાનું. પણ સ્વામી આમ જોઈ રહ્યા બંને, બેસ કે એમ કે છોકરાને હાથ ખેંચીને નીચે બેસવાનું, પોતે બેઠા. કહી દઉં છું સ્વામીને. તો સ્વામી એકદમ ધીરજથી, આપણે તો કંટાળી જાય ભાઈ બોલને, જે બોલવું હોય. પછી એને વાત કરી, સ્વામી આ મારો દીકરો અને એને આબુ આપણે ત્યાં આપણા ગુરુકુલમાં ત્યાં છાત્રાલયમાં મૂકેલો પણ તરત પાછો આવતો રહ્યો. એને કેવી આદત છે કે કોઈને ફાવે નહીં, ગમે નહીં, અમને ઘરમાં નથી ફાવતું, અનુકૂળ આવતું. સ્વામી કે શું? કે સ્વામી આટલો મોટો થયો પણ એને ખબર નથી પડતી સંડાસ ક્યાં જવું, તમે એને સમજાવો સંડાસ કેવી રીતે ક્યાં જવું. કે હવે આવા કંઈ સ્વામીનો વિષય છે અને સ્વામી આ ધંધા કરવાના છે. તો સ્વામી આમ જાણે કોઈ મને મોટી જમીન લેવી હોય ને કંઈ મોટો પ્રશ્ન હોય ને $1,000,000નું ઇન્વેસ્ટમેન્ટ હોય ને એમાં જેટલો રસ લેતા હોય ને એટલા પ્રેમથી. તો સ્વામી આમ આખું ડિસેક્શન શરૂ કર્યું પ્રશ્નનું. સ્વામી કે એને આમ શારીરિક કે માનસિક કંઈ તકલીફ છે? એટલે એને પપ્પા કે ના ના. સ્વામી કે તપાસ કરાવતો? કે સ્વામી છેક અમદાવાદને વડોદરા સુધી તપાસ કરાઈ છે, બધા ટેસ્ટ કરાય ને કોઈ શારીરિક માનસિક તકલીફ નથી. એટલે એક સ્વામી મનમાં હતું એ ક્લિયર થયું. તો સ્વામી એકદમ લોકલ ક્વેશ્ચન શરૂ કર્યા. સ્વામી કે આમ ગમે ત્યારે સંડાસ કરી જાય ચડ્ડીમાં? તો કે હા ગમે ત્યારે સંડાસ કરી જાય. તો સ્વામી કે કંઈ તકલીફ તો છે નહીં? તો સ્વામી પેલા ભાઈને પૂછ્યું એના પપ્પાને, સ્વામી કે આમ તમારા ઘરમાં સંડાસ છે તો ખરું? કે પેલા બિચારા કે બહાર જવાની કદાચ શરમ આવતી હશે, ઘરમાં છે ખરું ને? પેલા કે નાના સ્વામી ઘરમાં છે ને? કે વ્યવસ્થિત છે. એટલે ઓકે, સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ. તે સ્વામીએ પાછું ફરી કે પૂછ્યું, સ્વામી કે છે બરોબર, પણ તમે એને બતાવ્યું છે કે અહીં જવાનું, આવું કંઈક થાય તો અહીં જવા એવું કહ્યું છે? તો કે નાના સ્વામી કે નાનપણથી તો બતાવ્યું તો હોય જ ને. કે અને પછી સ્વામી આખું આમ ચેન્જ કર્યું, છોકરા તરફ પૂછ્યું, સાહેબ કે તને ખબર છે આવું કંઈ થાય ક્યાં જવું? તો પહેલાં આમ ધીમેથી આમ હા પાડી, આમ બોલ્યો કે નહીં ખાલી આમ હા પાડી. તો સ્વામી કે તને એવું આમ થાય કે મારે જવું છે તારે તરત દોડી જવાનું ત્યાં સંડાસમાં જવાનું? તો પેલો બિચારો ઇનોસન્ટલી સ્વામી કે પણ સ્વામી મને એવું થાય પણ જવું એ પહેલાં થઈ જાય છે કે? તો સ્વામી એકદમ એના માથા ઉપર હાથ મૂકીને દાઢી ઉપર હાથ મૂકીને, નાનો છોકરો 4-5 વર્ષ, સ્વામી કે જો તને એવું મનમાં થાય કે જ્યારે જવું છે તારા તરત દોડીને જતું રહેવાનું ત્યાં. અને સ્વામી પેલા પાછી પ્રેક્ટિકલ એડવાઇસ પહેલાં એના ફાધરને આપે, સ્વામી કેવું હોય તો તમારા પર દરવાજો લોક નહીં રાખવાનો, નકામ એને લોક ખોલતા આવડે નહીં, લોક ખોલે ત્યાં સુધી થઈ જાય. સ્વામી કે તમારે લોક નહીં રાખવાનું કે બહારથી. હવે આવો નાનો પ્રશ્ન અને એકદમ આમ બોગસ પ્રશ્ન, એમાં કેટલો બધો આમ સ્વામીને પણ એક ભક્તવત્સલ પણ એમાંથી દેખાય આપણને કે પોતાના ભક્તો પ્રત્યે કેટલો બધો અપાર પ્રેમ. બીજા કોઈ ધર્મગુરુ ને કંટાળો આવે એને આમ ભાવના દે, શું ઊભા થાવ ચાલો કે આ મારો પ્રોબ્લેમ નથી કે. અને તોય પેલો સ્વામી પર કે ના સ્વામી તમે આશીર્વાદ આપો કે બધું સારું થાય. સ્વામી કે આશીર્વાદ છે, બધું બરોબર થઈ જશે. એ સ્વામી પેલા છોકરાને કહેજો તારે એવું હોય ને હમણાં શરૂઆતમાં એને બાપુજી કે તમે ધ્યાન રાખજો સાહેજ, અને તારે છે ને હમણાં થોડા દિવસ એવું હોય તો તારે તરત એવું થાય ને તો તારે કહેવાનું પપ્પા મારે જવું છે એવું કહેજે તું. ત્યાં તેને પપ્પા કે ના ના સ્વામી મારું નામ ના દેશો કે મમ્મીનું નામ શીખવાડો ને એ લઈ જાય, હું ના લઈ જાઉં કે છે. તારા મમ્મીને તારે કેવું એ પછી સ્વામી શીખવાડવાનું તે આવું થાય ને. સ્વામી કે સારું તારા મમ્મીને કેવું તારે કે મને આવું થાય છે તેને લઈ જાવ, એટલે તારા મમ્મી તને લઈ જશે. પેલા કે હા સ્વામી તો બરોબર છે, હું તો કામ પર હું મને ખબર ના મમ્મી ગયા રહી છે. અને બધું સ્વામી પાછા આશીર્વાદ આપ્યા આમ સ્વામીએ. અને આજુબાજુ બધા સંતોને તો એટલું બધું હસવું આવતું હતું પણ સ્વામી સિરિયસ હતા સુધી આપણે હસવું કેવી રીતે? એટલે અમુક જણા છે ને આમ હોઠ દબાઈને ઉભેલા, અમુક જણા આમ ગાતરિયા ટાઈટ કરીને બેઠાલા કે કેટલું બધું હસવું આવતું હતું બધાને. અને સ્વામી આમ એકદમ સિરિયસલી અને એકદમ આમ ફેથફુલી સ્વામી શ્રી વોઝ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. અને પછી પેલા ઉભા જો કે ઉભા થતા હતા છોકરા કે જો તને સ્વામી કીધું ને કે હવે કંઈક થાય તારા મમ્મીને કેવું તું સમજ્યો તું બરોબર? તો ક્યાં સમજે એમ કે ટપલી મારી. સ્વામી કે બિચારા મારશો નહીં રહ્યા હતા. પછી સ્વામી બેન પ્રસાદ આપ્યો ગયા અને જેવા ગોળ ફર્યા અને સ્વામીએ જે છેલ્લી લગભગ 5-6 મિનિટથી હસવાનું રોકી રાખેલું એ એક્સપ્લોર થયું અને સ્વામી એકદમ કળકળાટ હસી પડ્યા. સ્વામી હશે એટલે તો બાજુ બધાને તો છૂટ મળી જ ગઈ હસવાની, માંડ બધા કંટ્રોલમાં રાખેલું એટલે બધા ખળખળાટ હસ્યા. બધા હસે ને એટલે પેલાને આમ
પેલા જતા હતા એમને અનસાર તો આવી જાય ને અવાજ આવે પાછળથી, એટલે બધા હસ્યા. એટલે એકદમ એમણે આમ પાછું જોયું. હવે આમ સહેજે બધાને હસતા જોવે ત્યાં સુધી તો વાંધો નહીં, માણસ સમજી શકે કે ભાઈ એવો પ્રશ્ન જ માણસ હશે. પણ જો સ્વામીને હસતા જોવે તો એને મનમાં જરા લાગી આવે કે સ્વામી પણ મારા પ્રોબ્લેમ ઉપર હસે છે. એની માટે તો આ સિરિયસ પ્રોબ્લેમ હતો ને. પણ પેલા જેવું પાછળ જોયું ને સ્વામીના રિફ્લેક્સીસ કેટલા શાર્પ, સ્વામીના રિએક્શન્સ કેટલા શાર્પ. જેવું પેલા એ પાછળ જોયું ને આમ બાપા આમ બેઠા હતા આમ ફેસિંગ અને આમ મુલાકાત લઈને આમથી આમ નીકળ્યા આમ. અને પેલા એ જેવું આમ પાછળ જોઈને સ્વામી આમ ગોળ ફરી ગયા કે પેલા બોલાવો અહીંયા અહીંયા ફેસા ત્યાં ફેરે રાખે. સ્વામી બહુ શાર્પ છે પણ શું કરે, તો બીજો કોઈ છૂટકો હતો જ નહીં. પણ આવી રીતે સ્વામી શ્રી ઘણી વખત આવા આપણા આમ ક્ષુલ્લક પ્રશ્નો હોય એને પણ સ્વામી અટેન્ડ કરે. દુનિયાના કોઈ ધર્મગુરુને તમે લઈ આવો કે તમારા દીકરાને સંડાસ ક્યાં જવું, ત્યારથી માંડીને તમને અક્ષરધામમાં મહારાજના ખોળામાં બેસાડી દેવું, ધોળે દાડે દીવો લઈને શોધો ને તોય મળે નહીં. બોલો, મળે એવા કોઈ ગુણાતીત ગુરુ? કોઈ દિવસ ના મળે આ રેન્જ ઉપર વર્ક કરતા હોય. પણ જો સ્વામીશ્રીનું આ ભક્ત વત્સલપણું આપણને દેખાય છે કે અપાર કૃપા એમના ભક્તો ઉપર હંમેશા આપણને જેવી મહારાજની હતી એવી આજે આપણને અનુભવાય છે. આ ભક્ત વત્સલપણાના દાવે શ્રીજી મહારાજ પોતાના હરિભક્તોની તમામ પ્રકારે રક્ષા પણ કરતા, એમના માલ મિલકતની પણ રક્ષા કરતા, વ્યક્તિગત રીતે એમની રક્ષા કરતા, એમ સ્વામીશ્રી પણ એવી રક્ષા કરતા હોય છે અનેક પ્રકારે. એક વખત ત્યાં શ્રીજી મહારાજ પોતે ગઢડામાં બિરાજમાન હતા અને આ બાજુ સાવદા ગામમાં એક કંદોય હરિભક્ત હતા. એમને રાત્રે દુકાન બંધ કરી અને ઘરે ચાલ્યા. અને પછી બીજે દિવસે એ સવારે દુકાન ખોલવા માટે જતા હતા અને ઘરેથી એમની ચાવીઓ એમને ઉપાડી એ જગ્યાએ એમને ગયા તો જોઈ તો ચાવીઓ જ નહીં અને બીજી બધી ચાવીઓ હાથમાં આવી પણ દુકાનની નહીં. એટલે એમને ફાડ પડી કે દુકાનનું તાળું વાસતા રહી ગયું અને તાળામાં ચાવી રહી ગઈ હશે અને જો એમ થયું હશે તો દુકાન લૂંટી ગઈ હશે અને ગામમાં બધાએ બધું ખીરું સહિત બધું લૂંટી લીધું હશે. અને હાંફળા ફાંફળા થતાં શેઠ તો દુકાને આવ્યા, ત્યાં તો દુકાન એકદમ આમ આમ બંધ તો હતી, તાળું એમને લટકતું હતું ને એમાં ચાવી લટકતી હતી અને અંદર જોયું તો બધી જ વસ્તુ એમને પડેલી. શેઠને જરા હાશ થઈ કે મહારાજે રક્ષા કરી, બાકી તો દુકાન બધું લૂંટી જાત, ફર્નિચર સહિત અને વાસણ તગારા સહિત બધું લૂંટી જાત. અને એ પોતે ત્યાં મહારાજને પ્રાર્થના કરતા ઊભા રહી ગયા અને કંદોઈની સામેના જ ઘરમાં એક શેઠને શેઠાણી રહેતા હતા, એમને આવીને કંદોઈને વાત કરી કે તમારી દુકાનની રક્ષા તો શ્રીજી મહારાજે કરી છે. ત્યારે કંદોએ કીધું કે કેમ, તો કે ગઈકાલે રાત્રે તમારા શેઠ એ રાત્રે 2-2:30 વાગે ઉઠ્યા હશે ત્યારે એક તમારા દુકાનની સામે એક પોલીસમેનને ખભામાં રાઇફલ નાખીને ફરતા જોયો. ત્યારે એમ થયું કે આપણા ઘર તરફ આ પોલીસમેન કેમ આવે છે. થોડી વાર બારીમથી જોયું તો તમારા દુકાનના દરવાજાની સામે આમ આમ ફરતા હતા અને એમને થયું કે આ તો ચોક્કસ આ કંદોએ કોઈક આ માણસ રાખ્યો છે કે દુકાનની રક્ષા કરે. અને પછી બરાબર નજીકથી ચહેરો જોયો તો એ તો સ્વામિનારાયણ પોતે જ હતા, કારણ કે અમે તો સ્વામિનારાયણના દર્શન કર્યા છે, તે સ્વામિનારાયણ પોતે જ હતા. એટલે તમારા શેઠે મને પણ ઉઠાડી અને અમને બંને ત્યાં દર્શન થયા અને અમે સ્વામિનારાયણ પાસે ગયા અને પગે લાગ્યા ત્યારે સ્વામિનારાયણ અમને કહ્યું કે આ તો અમારા આ હરિભક્ત છે, એ ઉતાવળમાં જરા દુકાન બંધ કરતાં એમને રહી ગઈ છે, એટલે અમે એમ દુકાનનું ધ્યાન રાખીએ છીએ અને સવારે પરોઢિયે વહેલા 5 વાગે અમે અદ્રશ્ય થઈ જશું. પણ ત્યાર પછી 7 વાગ્યા અમારા હરિભક્ત આવે છે દુકાને, ત્યાં સુધી 2 કલાક તમે તમારી બારીની અટારીએ બેસી અને દુકાનમાં કોઈ ઘૂસી ન જાય એનું ધ્યાન રાખજો. એમ 2 કલાક સ્વામિનારાયણે અમને બેસાડ્યા એટલે પાક્કું થઈ ગયું ને સાક્ષી કે સ્વામિનારાયણે જ રક્ષા કરી છે અને કે અમે દર્શન કર્યા છે. ત્યારે તો પેલા કંદોય હરિભક્તને એમ થયું કે મહારાજે કેવી રક્ષા કરી. તો આવી રીતે ઘણી વખત દિવ્ય દેહ પણ મહારાજ રક્ષા કરતા. એમ 89-90 સાલમાં શિકાગોમાં આપણા હરિભક્ત છે વિષ્ણુભાઈ, એમણે શુક્રવારે રાત્રે આમ દુકાન બંધ કરી અને ઉતાવળે દુકાનનું આમ એ તાળાવ બંધ કરવાનું રહી ગયું અને નીકળી ગયા. શનિ રવિ પસાર થઈ ગયા અને સોમવારે સવારે ચાવી લેવા ગયા ત્યારે ખબર પડી કે આ તો ચાવી જ નથી. અને પછી એમને ખબર પડી કે દુકાન તો ખુલ્લી રહી ગઈ અને આ તો ડાઉનટાઉન શિકાગો, એટલે કે આ બધાએ કાળિયાવે દુકાન તો સાવ લૂંટી લીધી હશે, અંદર કશું જ બાકી નહીં હોય. અને ત્યાં પહોંચ્યા, દુકાન એમની એમ બંધ હતી, ઉઘાડીને અંતરત આમ જોયું દરવાજો, એમ ખેમ બધો જ માલ પડેલો. એકદમ નિરાશ થઈ, હાશ થઈ કે આ તો સ્વામીએ રક્ષા કરી. અને આમ પ્રાર્થના કરતા હતા અને થોડા આમ સમય વીત્યો અને ત્યાં રેગ્યુલર બધા કસ્ટમર્સ એમની દુકાને આવતા હોય, એમાં એક વ્હાઈટ અમેરિકન બાય એ પોતે ત્યાં આવ્યા અને એમને કહ્યું કે કે વિષ્ણુ હેવ યુ પુટ અ ગાર્ડ એટ યોર શોપ, તો કે નો, તો કે આઈ સો અ સેફ્રન ક્લેડ મેન વિથ અ રોઝર ઇન હિઝ હેન્ડ
એન્ડ હી વોઝ મૂવિંગ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ યોર શોપ ઓન સેટરડે નાઇટ. એટલે એને એમ થયું કે આને કંઈક બ્રહ્મા હશે. કારણ પછી પ્રતિતો આવી કે સ્વામીએ જ રક્ષા કરી લાગે છે. પછી એમનો તો માલ આપીને તો વિદાય થાય. પછી એક પાછો વ્હાઈટ મેન અમેરિકન આવ્યો, એણે પણ આ જ વાત કરી. ફરી વખત એક બાય આવી, એણે પણ આ વાત કરી. એટલે એણે પછી એને અંદર લઈ જઈને ઓલ ઇન વન મૂર્તિ હતી તેમાં બતાવ્યું કે આમાંથી કોઈ હતા. એટલે પેલી વ્હાઈટ અમેરિકન બાએ કીધું કે આઈ સો ઇટ અને હી વોઝ ધ પર્સન. મેં મારા નજરો નજર જોયું છે અને આ જ વ્યક્તિ હતા એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ હતી એની પર એને આંગળી મૂકી. પછી આમ બાજુમાં જઈને સ્વામીશ્રીને એક મોટો ફોટોગ્રાફ એમની દુકાનમાં હતો શોપમાં બતાવ્યો કે આ તો કે યસ હી વોઝ એ જ હતા. અને પછી વિષ્ણુભાઈ એમ થયું કહો સ્વામીએ રક્ષા કરી અને એને પૂછ્યું તમે કેટલા વાગે જોયા કે સન્ડે નાઇટ આફ્ટર એટલે આફ્ટર મિડ નાઇટ વેન આઈ વોઝ પાસિંગ

ભાવ પૂરા કરતા હોય છે. શ્રીજી મહારાજ એક વખત વડતાલમાં બિરાજમાન હતા અને 4 મહિના પછી મહારાજ વડતાલ પધારતા હતા એટલે આજુબાજુના ગામમાંથી બધા નાના મોટા ભાઈ ભાઈ બધા મહારાજના દર્શને આવેલા. એમાં જ આજુબાજુના બધા ગામના મહિલા મંડળો બધા બાઈઓ એ થાળ બનાવીને મહારાજ પાસે લાવેલા અને મહારાજે બપોરે રાજભોગે બધી કથા પૂરી કરી અને મહારાજ થાળ જમવા માટે બેઠા અને બધા જ બાય હરિભક્તોએ પોતપોતાના પેલા કપડામાં થાળ બાંધેલા હોય એ ખોલ્યા અને મહારાજ પાસે મૂક્યા ત્યારે તો આમ અન્નકૂટ ભરી ગયો મહારાજની. મહારાજ કહે ઓહો આટલું બધું. ત્યારે ગંગામાં જે જેતલપુરના બાય હરિભક્ત અને વૃદ્ધ ઉંમર અને મહારાજને દીકરા કહીને બોલાવતા કે દીકરા આજે તો જમવું જ પડશે, 4 મહિને આ બાજુ આવ્યા છો એટલે બધાના ભાવ છે પ્રેમ છે પૂરા કરવા પડશે અને આ વર્ષે તો વરસાદ પાણી પણ સારા છે અને બધા ખૂબ આપની કૃપાથી સુખી થયા છે એટલે આપ જમો જ. મહારાજ કે આટલું બધું તો અમારાથી નહીં જમાય, કે ના જમવાનું શરૂ તો કરો પછી આપણે જોશું હજી આગળ, જમો તો ખરા. એટલે મહારાજ આમ થોડું જમે, મહારાજ કે હવે તો મારે ભૂખ પૂરી થઈ ગઈ, કે નાનાજી આ થાળ બાકી છે હજી આ થાળ બાકી છે એમ કહીને ગંગામાં ગણાવવા લાગ્યા અને બીજા બાય હરિભક્તોએ કીધું કે હજી તો આ જમો આ જમો. મહારાજ કે એમ કરો જે થાળમાંથી હું જમું એ થાળ તરત ઉચકીને બાજુ પર મૂકી દો પહેલાં, એટલે ક્લિયર. કારણ કે આખો થાળ તો જમાય એમ હતું ને એટલે મહારાજ એક એક ચકતું કે એક એક એમાંથી આઈટમ જમે ને પછી એ થાળ બાજુ પર મૂકે તોય અડધા થાળ રહી ગયા. મહારાજ કે હવે તો મારાથી અંદર એક પાણીનું ટીપું તો શું પણ હવા અંદર જાય એમ નથી. ગંગામાં કે એમ નહીં બધા થાળ ખાવા જ પડશે. મહારાજ કહેતો તો પછી અમારાથી બપોરે સુવાશે નહીં, સાંજે કથાય નહીં થાય. એ કે તમે તો ભગવાન છો ને બધું જ થશે, ખાવા માંડો કે. અને પછી મહારાજને બધા થાળ જમાડ્યા અને મહારાજ તો માંડ આમ ઊભા થયા અને ઊભા થઈને આમ બીજા વડ નીચે જઈને આમ શેઠ ટાઢા છાયા આમ આડે પડખે થયા. અને ત્યાં તો એક બાય હરિભક્ત બાજુના ગામમાંથી આવીને કીધું કે મારા તો ભેંસ ત્યાં ઘરમાં રાખી છે પારડ ભેંસનું, પહેલું જ દૂધ છે મારા મહારાજને પાવું છે એમ કરીને આટલું બધું બોગેણું ભરીને દૂધ લઈને આવ્યા. મહારાજ કે ભાઈ અત્યારે રહેવા દો, અત્યારે જાઓ બધા, મારે તો અહીંયા સુધી ભરાઈ ગયું કંઈ નથી, ગંગામાં કે લાવો. એટલે બાય હરિભક્ત પાસેથી ગંગામાં એ બોગેણું હાથમાં લીધું અને મહારાજને કહેલો આ પીવો. મહારાજ કે ગંગામાં તમે વિચારો મારાથી કશું પીવાય એમ નથી અને પછી તો આ કંઠ તૃપ્ત. એ ગંગામાં કે કૃષ્ણ અવતારમાં તો ગોપીઓ નહોતી આપતી, તે માટકા ફોડી ફોડીને પી જતા હતા, એની કરતાં કોઈ પ્રેમથી લાવે તો પીવો ને. મહારાજને તો એવું મેણું એવું માર્યું તો મહારાજ કારણ કે બેઠા થયા અને મહારાજ આમ થોડાક આમ સ્વસ્થ થયા અને પછી બોગેણું મોઢે માંડી અડધું બોગેણું એ પી ગયા. પણ પછી મહારાજ પણ આટલો બધો ભક્તોનો પ્રેમ હોય ત્યારે ભગવાન વશ થઈ જતા હોય છે અને ભક્તિ અંગીકાર કરતા હોય છે, ભાવ અંગીકાર કરતા હોય છે. એમ સ્વામીશ્રી પણ એક વાત સારંગપુરમાં હતા અને સવારે ત્યાં દર્શન કરવા માટે ઉપર પધારે ત્યારે ત્યાં પ્રદક્ષિણામાં જમણી બાજુ રઘુસ કોર્નર સ્પેશિયલ રઘા ભરવાડનું એક કોર્નર છે અને ત્યાં બધી એમની બધું સ્પેશિયલ વાર્તાલાપ ચાલે. એ કી ટુ ધ સારંગપુર પણ અર્પણ કરી દે સ્વામીને અને બધી વિધિ ત્યાં જ થાય. એમાં એક દિવસ રઘો ભરવાડ કે મારે તમને છે ને એ મારી ભેંસ છે ને એનું દૂધ પાવું છે કે, અને બહુ બહુ સરસ ભેંસ છે કે, મીઠું સાકર જેવું દૂધ છે, ખાંડ નાખવાની જરૂર ના પડે. સ્વામી કે સારું લાવજે કાલે પીશું કે છે. એટલે વલ્લભ સાંઈ બાજુમાં હતા ને એ વલ્લભ સ્વામી કે ભાઈ નાસ્તા વખતે કાલે લાવજે, મોડો ના લાવતો કે. એટલે કે સારું નાસ્તા વખતે લાવીશ કે. એટલે પેલા બિચારા નાસ્તાનો ટાઈમ ખબર નહીં, સવારે તો સ્વામી પૂજા નાસ્તા બધું પૂરું કરીને વ્યક્તિગત મુલાકાત ચાલતી જઈ ત્યાં આટલો મોટો લોટો લઈને આવ્યો દૂધનો રઘો ભરવાડ. અને સ્વામીને જોયો ને ત્યાં સ્વામીની યાદ, અને સ્વામી આમ ઘડિયાળ સામે જોયું અને સ્વામી પેલા બાજુમાં પરમાનંદ સ્વામી ઊભા હતા અને સ્વામી કે પણ અત્યારે લઈને આવ્યો પણ આપણો નાસ્તો પૂરો થઈ ગયો, આ બપોરથી રહે આ દૂધ રહેશે કે. એટલે પરમાનંદ સ્વામી કે આપણે એને વાત કરી લઉં છું તમે આ મળો. એટલે વ્યક્તિગત હરિભક્તોને મળતા હતા, પેલો કે ના અત્યારે જ પાવું છે કે, અત્યારે જ પાય કે, અત્યારે તાજું છે, બપોર તો વાસી થઈ જાય કે. એટલે ભાઈ સંતોએ સ્વામીનારાયણ વાત કરી, સ્વામી આવું કહે. સ્વામી કે તને કહો થોડીક વાર ઊભો રહે આપણે મુલાકાત પતાય ને પછી. એ તો સ્વામી કોઈ દિવસ સવારે નાસ્તો કરી લે પછી બપોરે જમે એની વચ્ચે કશું જ લેતા નથી ક્યારેય, એક કે બે વખત પાણી પીતા હોય છે પણ કશું જ જમવાનું નહીં. આમ સાહજિક એમને આદત છે અને એમને અનુકૂળ જ નથી દૈહિક રીતે પણ. પણ હવે સ્વામી દૂધ લઈને આવ્યા અને સ્વામીએ મુલાકાત પતી એટલે નજીક બોલાવ્યા. અને સ્વામી કે શું, તો કે લો પીવો એમ કહીને લોટો સીધો જ સ્વામીના રોસ્ટમ ઉપર મૂક્યો. સ્વામી કે પણ આટલું બધું પી જવાનું કે આટલું શું આમાં, હું તો હમણાં ગટગટાવી જાઉં. સ્વામી કે તું પી પણ મારે અત્યારે આ ઉંમરે આખો લોટો ભરીને દૂધ પીવો પીવો પીવો કે તમે એકવાર મોઢે માંડો કે બહુ સરસ છે કે. એટલે ભાઈ સેવક સંતે કીધું જો હમણાં બપોરે જમવા બેસે ને ત્યારે વાટકીમાં થોડુંક આપશું ને પીશે તારો પ્રેમ છે. એ બપોરે છે ને બધું વાસી થઈ જાય કે અત્યારે પીવો ને તાજું કહેવાય કે પી જાઓ પી જાઓ કે. અને પછી સ્વામીનો હાથ પકડીને કે આમ તમને તાજા કરી દેવા છે સારંગપુરમાં આવો ને ત્યાં. સ્વામી કે પણ ભાઈ તાજો છું. અને પાછું ભરવાડ તેનો બરછટ હાથ ને આમ હેફ્ટી ને વેલ બિલ્ડ, તો આમ સ્વામીનો હાથ પકડી કે તાજા કરી દેવા છે. વલ્લભ સ્વામી કે હાથ છોડ કે, એમને એમ હતું મનમાં મારો પકડ તો બરાબર છે એનો ક્યાં પકડ કે. સ્વામી પછી સ્વામીને સાંકે આપણે અંદરની રૂમમાં જઈને પીએ. એટલે પછી ઊભા થયા સ્વામી મુલાકાતમાંથી પછી અંદર.

0: એમ સાંઈ સોફા ઉપર બેઠા, સાંઈ કે લાવ, એમ કરીને પછી લોટો આપ્યો અને સાંઈ કે ઠાકોરજી ધરાવી દો. અને ત્યાં ઠાકોરજી ધરાયો અને રઘા ભરવાડનો એટલો પ્રેમ કે સ્વામી નાસ્તો કરીને બેઠા હતા અને એમની આદત નથી ને ક્યારેય કોઈ દિવસ જમ્યા કે કંઈ પીધું નથી, પણ એ લોટો એ સ્વામીએ મોઢે માંડી અને સીધું જ એ લોટામાંથી તે વખતે રઘા ભરવાડનો પ્રેમ એ દૂધ સ્વામીએ પીધેલું. લગભગ 6 થી 7 ઘૂંટડા સ્વામીએ પીધું. સ્વામી કે આ ઘણું પીધું. અને પછી સંતો એમને મનાવ્યા એટલે માની ગયા, દંડવત કર્યા એમને. સ્વામી ખૂબ રાજી થયા, એમને આશીર્વાદ આપ્યા. અને સ્વામી પાછા હસતા હસતા કે સ્વામી કે રઘાનો પ્રેમ એવો ને પણ આપણને ફાટું ફાટું થઈ જાય કે, રઘાનો પ્રેમ બહુ પણ આપણે અહીંયા ફાટું ફાટું થઈ જાય કે. પણ આવી રીતે પ્રેમી ભક્તોના આવા ભાવ હોય એ ભગવાનને સંત પૂરા કરતા હોય છે. એટલે મહારાજનું એ ભક્ત વત્સલ પણ હતું એ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે. અને આવા ભક્ત વત્સલપણાના દાવે એવા હરિભક્તો સેવા સમર્પણ અને સમજણમાં તૈયાર થયા છે, જે મહારાજના વખતમાં પણ હતા અને આજે પણ આપણને દેખાય છે. અને એવા ભક્તોને એ ભગવાન અને સંત એ કોલ આપીને પ્રેમથી પોતાની પાસે કાયમ માટે એટલે કે અક્ષરધામમાં બેસાડી દેતા હોય છે. એ પણ એમનું ભક્ત વત્સલપણાનું અંતિમ ચરમ છે, અંતિમ ચરણ છે કે અંત સમયે કોલ આપીને દર્શન આપીને ધામમાં લેવા માટે આવે છે. અને એ બિરુદ છે એમનું ભક્ત વત્સલપણાનું. તો એવી રીતે જે મહારાજ પોતે હરિભક્તોને કોલ આપતા અને પછી ધામમાં લેવા માટે આવતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોને કોલ આપીને ધામમાં લેવા માટે આવે છે. ડભાણ ગામમાં એક વિપ્રાતા ગોવિંદરામ શ્રીજી મહારાજના અનન્ય હરિભક્ત હતા. એમને એકલાને જ એક સત્સંગ, એમના કુટુંબમાં બીજા કોઈને સત્સંગ નહીં, એમના પત્ની સંતાનોને કોઈ સત્સંગ નહીં, અને ડભાણ ગામના બ્રાહ્મણોમાં પણ કોઈને સત્સંગ નહીં. બધા બ્રાહ્મણ તો અદ્વૈત મતને માનતા હોય અને એને તો સ્વામિનારાયણ આવા પ્રગટ ભગવાન અત્યારે છે એ માનવાની કોઈ તૈયારી જ નહીં. અને ગોવિંદરામ ઘણી વખત સ્વામિનારાયણનું ભજન કરતાં કરતાં ગામમાંથી નીકળે ત્યારે બધા કે આ તો ગોવિંદ ગાંડો છે, શું સ્વામિનારાયણને ભગવાન માની બેઠો છે, અને શું સ્વામિનારાયણ એવા તો કામણ કર્યા, ક્યાં કૃષ્ણ કે રામ જેવા ચરિત્ર કર્યા છે કે આ ગોવિંદરામે સ્વામિનારાયણને ભગવાન માને છે. એટલે બધા એની મસ્તી પણ કરે, પણ ગોવિંદરામને તો ખરેખર મહારાજનો એવો અનન્ય આશરો અને ભક્તિ હતી. તો અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં બધું ભજન કરે, અને વળી એ બધી વિધિ કરાવવા જાય એમાં પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. એટલે બ્રાહ્મણોએ બધાએ વિરોધ કર્યો કે ભાઈ આ સ્વામિનારાયણ તો ક્યાંય વિધિમાં આવતા નથી ને આ ગોવિંદરામ ઉમેરે છે, તેની વિધિ કોઈએ કરાવી નહીં. એટલે કોઈ ગામમાં કે આજુબાજુના ગામમાં ગોવિંદરામની વિધિ ના કરાવે એટલે ગોવિંદરામને વિધિ માટે બોલાવે નહીં. એટલે બિચારાને ગરીબી પણ એટલી બધી આવી ગઈ, પણ સ્વામિનારાયણનું તો મુખમાંથી નામ જરાય સુકાય નહીં. અખંડ મહારાજનું ભજન કરે. ત્યારે એક વખત જ્યારે ગઢડા પધાર્યા કોઈ સમયા પર, ત્યારે મહારાજે ગોવિંદરામને બોલાવીને કીધું કે ગોવિંદરામ હવે તમારી અવસ્થા આવી રહી છે ને અમે તમને ધામમાં લઈ જશું. ત્યારે ગોવિંદરામ કે મહારાજ બહુ સારું, જેમ આપની મરજી હોય એમ, અમે તો આપની કૃપાથી અત્યારે ધામમાં જ બેઠા છીએ અને આ દેહ પડશે તો પણ ધામમાં જ બેઠા છે, આની આ જ મૂર્તિના સાનિધ્યમાં બેસવાનું છે, એવી દ્રઢ સમજણ ગોવિંદરામને. પછી મહારાજને કહ્યું કે જો આવતી સુદ એકાદશી આવશે ત્યારે બપોરે વડતાલમાં રાજભોગ આરતી થશે, તમે તો ત્યાં ડભાણ ગામમાં જ રહેજો અને રાજભોગ આરતી પછી ત્યાં વડતાલનો થાળ જમી અમે તમને લેવા માટે આવશું. મહારાજ તો ગઢડામાં હતા. મહારાજ કે અમે લેવામાં આવશું. અનંત અક્ષર મુક્તો અમારા નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી છે, એ બધા સંતો, પર્વતભાઈ, ગોરધનભાઈ, બધા હરિભક્તો સાથે, આખા સાજ સાથે અમે તમને લેવા માટે આવશું. પણ આ વાત તમારે આખા ગામમાં કરવાની, એક એકને કહેજો કે મારા સ્વામિનારાયણ, મારા ઈષ્ટદેવ મને લેવા માટે આવશે આ તારીખ ને આ સમય, કહેજો તમે. ગોવિંદરામ કે ભલે મહારાજ. અને મહારાજ કે એમને કહેજો કે અમારા સ્વામિનારાયણ ભગવાન છે એટલે અમને લેવા માટે આવે છે, માટે તમે જો સ્વામિનારાયણનો આશરો કરશો તો તમને પણ અંત સમય લેવા માટે આવશે. ત્યારે ગોવિંદરામે કહ્યું ભલે મહારાજ. બહુ આનંદ આનંદ કરતા કરતા મહારાજ ત્યાં ડભાણ પહોંચ્યા અને બધે ગામમાં જઈને તરત એમને તો હાથમાં ઢોલ લીધું અને ઢોલ પીટતા પીટતા બધાને ભેગા કર્યા. ગોવિંદરામ તમને કહે છે, તો કે શું, તો કે મારા સ્વામિનારાયણ, મારા ઈષ્ટદેવ આવતી સુદ એકાદશી બપોરે રાજભોગ આરતી વડતાલમાં કરી થાળ જમી અને મને લેવા માટે આવશે. ત્યારે બધાને એમ થયું કે અત્યાર સુધી તો થોડો ગાંડો હતો, હવે તો પૂરો ગાંડો થઈ ગયો ગોવિંદરામ. એમ તો કંઈ સ્વામિનારાયણ લેવા આવતા હશે અને આવી રીતે કંઈ કોલ આપીને લેવા આવે, અને હજી તો સાજો નર્વો દેખાય છે ને, કે આમાં કાંઈ શરીરમાં કંઈ બીજો કોઈ રોગ તો છે નહીં અને હજી બીજા 25 વર્ષ કાઢે એમ છે, તો આ કેમ આવું કે બોલે છે. અને ઘરે ઘરે જે સવારથી સાંજ સુધી મળે ને કે મારા સ્વામિનારાયણ મને લેવા આવશે, મારા સ્વામિનારાયણ મને લેવા આવશે, મારા સ્વામિનારાયણ મને લેવા આવશે, એક જ રટન ચાલુ રહી. બધાને એમ થયું કે તો ગાંડો થઈ ગયો. અને સુદ એકાદશી આવી ત્યારે સવારના પરમામાં આનંદમાં ને આનંદમાં કુએ પાણીએ નાવા ગયા ત્યાં પણ બધાને વાતો કરીને બધા બરાબર 11-11:15 સમય થયો છે અને બધાને એમ આશ્ચર્ય તો થોડું થતું હતું કે આટલું બધું બોલે છે તો કેમ થયું હશે. અને પાછી વાત ગોવિંદરામે એવી રીતે કરેલી કે સ્વામિનારાયણ મને લેવા આવશે, તમે જોજો, અને આવી રીતે તમને બધાને દર્શન થશે. બધાની મશ્કરી કરે કે એમ તો કે સ્વામિનારાયણ આવતા હશે. ત્યારે ગોવિંદરામે કહ્યું જો લેવા આવે તમે ભગવાન માનશો, તો કે હા તને લેવા આવે અમે બધા જોઈએ અને તું વર્ણન કરશ એવું બધું દેખાય તો તારા સ્વામિનારાયણ ભગવાન, અને કે તો તમે આશરો કરશો, તો કે તો તમે ભગવાનનો આશરો કરીએ અને અમે એને ભગવાન માનીએ. તે બધા બ્રાહ્મણોએ સામે પૂછ્યું કદાચ કે સ્વામિનારાયણ ના આવે તો, ગોવિંદરામ કે સ્વામિનારાયણ ના આવે તો ગોવિંદ ખોટો અને સ્વામિનારાયણ ખોટા બસ, પણ તમે જોજો કે આવશે. તો કે બધા ભલે. હવે આવી શરત થઈ ગઈ ગામમાં, એક બાજુ આખું ગામ અને એક બાજુ ગોવિંદરામ. અને પછી બપોરનો સમય થયો, 11:15 થયા, એટલે ગોવિંદરામ એના પત્નીને કીધું કે ફરાર તૈયાર થયું હોય તો મહારાજને થાળ થઈ ગયો તો હું જમું. તારે કે થાળ તો તૈયાર છે. અને ગોવિંદરામ થોડુંક ફરાર જમ્યા, પછી જાતે જ આમ ગારનું લીપણ જમીન ઉપર કર્યું અને પછી પોતે બેઠા. તે બધા હસ્યા કે આ સાજો નરવો દેખાય છે એમ થોડે ધમ્મ જ હશે, અને આખું ફળિયું ભરાઈ ગયેલું, આખા ગામના લોકો ભેગા થઈ ગયેલા. અને પછી એકદમ આકાશમાં તેજ તેજ તેજ છવાઈ ગયું અને શિવજી મહારાજ માણકી ઘોડી ઉપર બેસીને બધાના અંતરિક્ષમાં દેખાણા, અનંત અક્ષર મુક્તો અને બધા નંદ પરમહંસો અને હરિભક્તો બધા દેખાણા. અને મહારાજ આમ વાજતે ગાજતે સવારી ડભાણ ગામ ઉપર પુષ્પવૃષ્ટિ થઈ અને મહારાજ પધાર્યા અને બધા તમે જોઈ રહ્યા, ઓહો શું સ્વામિનારાયણ કે ખરેખરા કે અને આવ્યા ખરા. અને ગોવિંદરામ કે જો આવ્યા કે નહીં સ્વામિનારાયણ ખરા કે નહીં ભગવાન, એટલે બધા માથું હલાવ્યું હો નીચું માથ નીચી આમ દ્રષ્ટિ રાખી કે સ્વામિનારાયણ ભગવાન ખરા, કે હવે છે ને વડતાલથી અમારા સ્વામિનારાયણના સાધુ આવશે કે અને બધાને વર્તમાન ધરાવશે માટે બધા વર્તમાન લેજો કે, અને હું તો જો આ ચાલ્યો આ સ્વામિનારાયણ મને લેવા આવ્યા છે એમ કરીને પલાઠીવાડીને બેઠા અને બધાને હાથ જોડે કીધું ચલો જય સ્વામિનારાયણ અને બધા સ્વામિનારાયણનો આશરો કરજો એમ કહીને આમ પોડી ગયા. તે દામમાં ગયા. કેવા અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હશે. અને એવી રીતે આ ગોવિંદરામના આ પ્રસંગથી ડભાણ ગામમાં સત્સંગ બધો શરૂ થયો. એ મહારાજે પોતાનું ઐશ્વર્ય વાપર્યું, પણ મહારાજ આવા ભક્તવત્સલ કે પોતાના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હોય એને કોલ આપીને અંત સમય લેવા માટે આવતા. 1999 સાલમાં ત્યાં ન્યૂજર્સી સ્ટેટમાં એલન ટાઉન છે, ત્યાં આપણા હરિભક્ત છે અખુભાઈ પટેલ, અને બહુ જ મોટા બિઝનેસમેન છે, 20-22 જેટલી એમની ડોનટ્સ છે. આ વખતે પણ ત્યાં શિબિરમાં અમને આ પ્રસંગ એમણે કહ્યો. અને આત્મતૃપ સ્વામીએ પણ જ્યારે મહંત સ્વામી વિચરણમાં 2002 સાલમાં ગયા ત્યારે રિપોર્ટમાં પ્રસંગ એમને લખેલો છે. એ અકુભાઈ છે, એમના માતૃશ્રી, લગભગ 65 વર્ષની એમની ઉંમર, અને અનન્ય મહારાજના એવા હરિભક્ત, ખૂબ જ નિષ્ઠાવાનને મહારાજનું એવું ભજન કરે. એમને કેન્સર થયું અને 4th ગ્રેડમાં 3rd સ્ટેજ કેન્સર હતું, અને ડૉક્ટર્સે કીધું કે હવે આ તો ગમે ત્યારે ધામમાં જાય, અત્યારે પણ ધામમાં જઈ શકે અને વધુમાં વધુ 15 દિવસ જીવશે, એટલું બધું કેન્સર એમના શરીરમાં પ્રસરી ગયેલું. ત્યારે અકુભાઈએ સ્વામીને બોચાસન ફોન કર્યો કે બાપા આવી રીતે થયું છે અને ડૉક્ટરે કીધું છે કે આ ધામમાં જાય, અત્યાર સુધી તો આપની કૃપાથી કોઈ પીડા થઈ નથી, પણ હવે કોઈ 15 દિવસમાં એમને પીડા ન થાય અને સુખે આપના ધામમાં બેસી, આ મહારાજના ધામમાં બેસી જાય એવી કૃપા કરજો. અને એમની પણ એવી ઈચ્છા છે કે મહારાજના ધામમાં હવે બેસવું છે. ત્યારે સ્વામી કે ડૉક્ટરને બતાવ્યું, એટલે અકુભાઈ કે હા સ્વામી ડૉક્ટરને બતાવ્યું. અકુભાઈ વાત કરતા હતા ઘરેથી સ્પીકર ફોન ઉપર અને બધા જ કુટુંબીજનો આજુબાજુ બેઠેલા, બધો જ વાર્તાલાપ બંને પક્ષે બધા સાંભળતા હતા. સ્વામી કે ડૉક્ટરને બતાવ્યું, તો કે હા સ્વામી ડૉક્ટરને બતાવ્યું અને ડૉક્ટરે કીધું કે હવે ગમે ત્યારે અત્યારે પણ ધામમાં જાય અને 15 દિવસમાં જ ધામમાં જાય. ત્યારે અકુભાઈ સ્વામીએ પૂછ્યું કે સાંઈ કે બીજા 1-2 ડૉક્ટરને કોઈને બતાવ્યું, એટલે કે 2nd ઓપિનિયન 3rd ઓપિનિયન માટે એમ. સાંઈ કે એકબીજા 1-2 ડૉક્ટરને બતાવ્યું કે સાંઈ 3 સારા કેન્સર સ્પેશિયાલિસ્ટને બતાવે, ત્રણેયનો અભિપ્રાય છે, ત્રણેય વ્યક્તિગત પોતપોતાની રીતે ટેસ્ટ કર્યા છે અને રિપોર્ટ તૈયાર કર્યા છે, અને ત્રણેયનો આ જ અભિપ્રાય છે કે ગમે ત્યારે અત્યારે પણ ધામમાં જઈ શકે, વધુમાં વધુ 2 કે 3 વીક જીવે. સ્વામી કે ના ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સુખે મહારાજના ધામમાં બેસી જાય, પણ એ મહારાજને ત્યાં મંદિરમાં થાળ કરીને જમાડે છે ત્યારે એમની ભક્તિ હજી થોડી બાકી છે, અને નિર્વાસનિક મહારાજને હજી થાળ થોડો જમાડશે પછી થશે તે હજી 5 વર્ષ મહારાજ એમનો થાળ જમશે અને પછી એમને ધામમાં લઈ જશે. ત્યારે રઘુભાઈ કે સ્વામી આપ કહો છો પણ ડૉક્ટર તો આવું કહે છે. ત્યારે સ્વામી એકદમ કેફથી બોલ્યા, સ્વામી કે દેહમાંથી જીવ છૂટો પાડવો એ તારા ડૉક્ટરના હાથની વાત છે કે અમારા હાથની વાત છે? કે સ્વામી એ તો આપના હાથની વાત છે. સ્વામી કે બસ તમે આશીર્વાદ આપીએ છીએ, હજી 5 વર્ષ એમનો થાળ મહારાજ જમશે પછી એ નિર્વાસનિક થશે અને મહારાજના ધામમાં જશે, ફરી બીજો જન્મ એમને લેવો નહીં પડે. રઘુભાઈના ઘરેથી બધા સાંભળતા હતા, એમના પત્ની ને એમના મધર ને એમના દીકરાઓને બધા એકદમ આંખમાં ઝળઝળી આવી ગયા. અને પછી સ્વામી કીધું કે આશીર્વાદ છે, બધું સારું થઈ જશે. પછી ધંધા સંબંધી થોડી વાત અકુભાઈ પૂછીને ફોન પૂરો થયો, પછી તો તબિયત એટલે કેન્સર તો એમનું એમ રહ્યું, પણ જે સાવ પથારીવશ હતા પણ આમ બેઠા થઈ શકે, હરી ફરી શકે. નકુભાઈના પત્નીએ પણ એમના સાસુની ખૂબ શ્રદ્ધાથી સેવા કરેલી. કારણ કે સ્વામી અકુભાઈને કીધેલું કે તમારા ઘરનાને કહેવું કે એમની બાની ખૂબ સેવા કરે, એની સેવા કરશે તો મહારાજ રાજી થશે, એવા આશીર્વાદ સ્વામી આપેલા અકુભાઈને. એટલે ખૂબ શ્રદ્ધાથી અકુભાઈના પત્ની બધી સેવા કરતા હતા. અને પછી ત્યાં એ બેઠા પણ થયા, બધી પ્રવૃત્તિ કરી શકે, હળી હરતા ફરતા થઈ ગયા. અને મહારાજનો રોજ થાળ કરીને ત્યાં મંદિરમાં થાળ પાંચ ગાય સવાર બપોર સાંજ, અને પ્રેમથી મહારાજને જમાડતા. પાંચ વર્ષ પૂરા થતા હતા, ત્રણેક દિવસ બાકી હતા, ત્યારે એમના માતૃશ્રીએ ફરી વખત અકુભાઈને યાદ કર્યું કે અકુ તું સ્વામીને ફોન તો કર. અને સ્વામીને કહે કે પાંચ વર્ષ સ્વામી બોલ્યા હતા તો હવે ત્રણ દિવસ પછી પૂરા થાય છે, તો મને મહારાજ ધામમાં લઈ જાય એવું કહે. એટલે અકુભાઈએ ફરી વખત સ્વામીને ફોન કર્યો અને સ્વામી નડિયાદ હતા અને સ્વામીને વાત કરી કે સ્વામી આવી રીતે આપે કહેલું પાંચ વર્ષ તો હવે ત્રણ જ દિવસ બાકી છે, કે મને તો બહુ યાદ નહોતું પણ મારા મધરે યાદ કરાવ્યું, તો આપ એમને સુખે ધામમાં લઈ જજો. સ્વામી કે બસ એમની ભક્તિ બધી થઈ ગઈ છે, એ નિર્વાસનિક થઈ ગયા છે, એમને જગતની કોઈ વાસના અંતરમાં રહી નથી, હવે મહારાજ એમને ધામમાં લઈ જશે. આવું બોલ્યા એટલે અકુભાઈના મધર એકદમ રડતા રડતા અકુભાઈને કીધું કે તું સ્વામીને કહે કે તમે લેવા માટે આવજો. એટલે અકુભાઈ કીધું કે બાની બહુ ઈચ્છા છે કે આપ લેવા માટે આવજો. એટલે સ્વામી કહે તો મહારાજને પ્રાર્થના કરશું ને મહારાજ લેવા માટે આવશે. એટલે અકુભાઈના મધરે કીધું કે ના, અકુને કહે કે ના મહારાજ કહે છે કે તમે પણ આવજો સાથે. એટલે અકુભાઈ કીધું કે સ્વામી બા એમ કહે છે કે મહારાજ તો પધારશે પણ આપ પણ પધારજો. એટલે સ્વામી એકદમ આમ કહેજો, એટલે સ્વામી હા એ તો આવશું ભેગા, વાંધો નહીં, એ તો અમે ભેગા છીએ જ આવશું, કે એકદમ આમ સાહજિકતા. સ્વામી ના ના એ તો આવશું ને ભેગા આવશું, કે વાંધો નહીં, કે એકદમ આમ સાહજિકતાથી વાત કરી. અને પછી સ્વામી કહેજો એમની ભક્તિ છે ને એમને તો જોગી મહારાજને પણ ખૂબ થાળ કરીને જમાડ્યો છે, એ જોગી મહારાજ પણ લેવા માટે આવશે અને મહારાજ પણ પધારશે, બધા ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. અને સ્વામીએ કીધું કે પરમ દિવસે મોડી રાત્રે મહારાજને અમે લેવા માટે આવશું, એવું સ્પષ્ટ વાત કરી કે પાંચ વર્ષ એમના પરમ દિવસે પૂરા થાય છે તે મોડી રાત્રે અમે આવશું. એટલે ઘરે બધાને ખબર હતી કે સ્વામી આવું બોલ્યા એટલે મહારાજને સ્વામી આવશે. અકુભાઈના પત્નીએ છેલ્લા 10 વર્ષ ખૂબ એમની શ્રદ્ધાથી એમના સાસુની સેવા કરેલી અને બધી જ દેહી ક્રિયામાં બધી રીતે મદદરૂપ થાય. એટલે અકુભાઈના પત્નીએ એમને વાત કરી એમના સાસુને કે ઘણી વખત મહારાજ સ્વામી આ રીતે લેવા આવે છે, પણ એવા પ્રસંગો છે કે કોઈક વખત ખાલી પેલાને દર્શન થાય, કોઈક વખત કુટુંબમાં બધાને દર્શન થાય, કોઈક વખત આખા ગામમાં થાય, ઘણું બધું આમાં પ્રસંગોમાં હોય છે. જો તમને દર્શન થાય તમે એક વિનંતી તો કરજો મહારાજને સ્વામીને કે મને પણ દર્શન થાય, તો કે હું કરીશ. એના સાસુ કે પણ જો આ તો એમની ઈચ્છાની વાત છે, કે ના તમે એકવાર કરજો, તો કે બહુ સારું. રાત્રે મોડે સુધી અકુભાઈના પત્ની એ સ્વામિનારાયણ મહામંત્ર લખતા હતા એમના સાસુના પલંગની બાજુમાં. લગભગ 1 વાગ્યાનો ટાઈમ થયો અને બધાને ઘરે કહી રાખો આજે મોડી રાત્રે મહારાજના સ્વામી આવવાના છે, બધા જાગતા રહેજો. એટલે છોકરાઓ તો બીજાની રૂમમાં જાગતા હતા પણ ભણતા મળતા સૂઈ ગયા. અને અકુભાઈ આખા દિવસના થાકેલા આવે એમની રૂમમાં બેઠા હતા. એના પત્નીને કીધું કે તને આમ સહેજ કંઈક એવો અણસાર આવે તરત બૂમ પાડી દે, હું આવી જઈશ નીચે. ત્યાં ઉપર બેઠા હતા અને ચોપડી વાંચતા વાંચતા વળી એમને આમ ઊંઘ આવી ગઈ ખુરશી, તો ચોપડી આમ મોઢા ઉપર રહી ગયેલી અને એકદમ તેજ છવાઈ ગયું. અને અકુભાઈના મધર એકદમ પથારીમાં 70-72 વર્ષની ઉપર સફાળા બેઠા થઈ ગયા અને કે મહારાજ સ્વામી આવ્યા. એટલે અકુભાઈના પત્ની આમ જોયું રૂમમાં કે સ્વામી ક્યાં, એકદમ ખૂણામાં સ્વામી આખા જે આપણે મૂર્તિ જોઈએ છે બ્લેક બેકગ્રાઉન્ડમાં હાથમાં માળા લે છે અને સ્વામી આમ ઊભા છે, એ મૂર્તિ જે એમના ઘરમાં એ કાયમ એ એમના માતૃશ્રી દર્શન કરવા માટે પલંગની સામે જ રાખતા, એ જ પોઝમાં સ્વામી એમ સામે ઊભા હતા અને એકદમ તેજસ્વી મુખારવિંદ અને હસતું મુખારવિંદ કે જો સ્વામી આવી ગયા. અને એકદમ સ્વામીને હાથ જોડીને એમના સાસુ એમ જયસ્વાન કર્યા અને આ બાજુ જોયું તો આ કોર્નરમાં શ્રીજી મહારાજ ઊભા હતા અને મહારાજ પણ એકદમ પ્રસન્ન મુખમુદ્રામાં હાથ આશીર્વાદ રૂપે ઊંચો કર્યો. અને મહારાજના હાથમાંથી અકુભાઈના મધર અને અકુભાઈના પત્ની બંને નામ તેજના લીસોટા દેખાણા કે મહારાજ આમાં આશીર્વાદ વરસાવે છે. અને પછી અકુભાઈના પત્નીને એમ દેખો અને આખું બ્લ્યુ એકદમ તેજ જે અક્ષરધામના તેજનું વર્ણન છે આખું ઓરડામાં સમાઈ ગયું. અકુભાઈના પત્ની એકદમ રસોડામાં દોડે અને મોઢું ધોયું કે હું મને સ્વપ્નું આવે છે કે આ બધું સાચું છે કે, અને દોડીને પાછા આવ્યા તો જોયું કે હા મહારાજ સ્વામી ઊભા છે. પછી એકદમ યાદ આવ્યું કે મારે અકુભાઈને બે દીકરાને જઈને ઉઠાડી આવું કે મહારાજ સ્વામી આપણા ઘરે આવ્યા છે, એટલે દોડ્યા ઉપર ત્યાં પહેલાં મળે. અને અકુભાઈ ત્યાં આમ પલંગ ઉપર આમ ખુરશી ઉપર આમ ઊંઘ આમ ઊંઘ આમ જરા આંખ નીચે ગઈ ને આમ પેલી ચોપડી મોઢા ઉપર રહી ગઈ. એટલે અકુભાઈને આમ ખભા ઉપર કે અકુ ઉઠો કે સ્વામીની આવ્યા છે લેવા આવ્યા બાને એમ કહી તો દોડે. એટલે બી પેલા પગ ઉતારીને સીધો આમ દોડીને નીચે આવ્યા અને નીચે આવ્યા અને આ બાજુ એમ થયું કે આ બાજુના રૂમમાં બે દીકરાઓ છે એને જરા ઉઠાડી આવું. એ અંદર ગયા અને પેલા એ હજી નીચે પહોંચ્યા ત્યાં સુધી એમ તો એના બા એટલે ધામમાં ગયેલા એના પથારીમાં સૂઈ ગયેલા. અને મહારાજ સ્વામી એમનો જીવ એટલે કે એમનો આત્મા અક્ષરધામમાં દિવ્ય દે આપીને લઈ ગયેલા. એટલે પછી અકુભાઈને બહુ અફસોસ થયો કે હારું મહારાજ સ્વામી ઘરે આવ્યા, આપણને ખબર હતી કે મોડી રાત્રે આવવાના હતા. એટલે અકુભાઈના પત્નીએ કીધું કે જો મેં બાને કહી રાખેલું કે તમને દર્શન થાય મને દર્શન કરાવજો, અને અખંડ બાજુ બેસતી અને ભજન કરેલું અને વિનંતી કરેલી મને દર્શન થઈ ગયા અને તમે રહી ગયા. એટલે અકુભાઈને બિચારાને તે દાડાનો અફસોસ છે કે મહારાજ સ્વામી ઘરે આવ્યા પણ હું રહી ગયો કે છે. એટલે પછી એને સ્વામીને ફોને કીધો, બધી વિધિ બધી પતી ગઈ અને સ્વામીને ફોન કર્યો અને પછી સ્વામી કીધું સારું એમને સંતમાં હેત હતું તો મહારાજને સ્વામી આવીને એમને ધામમાં બેસાય સુખે મહારાજના ધામમાં બેઠા છે એમ કહીને ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. અને પછી અકુભાઈએ છેલ્લે ફોનમાં પૂછ્યું પણ કે સ્વામી મને કેમ દર્શન ના થયા, કે મને હું દર્શનમાં રહી ગયો ને, કે એમને પ્રસંગ આખો વર્ણવેલો અને પ્રસંગમાં ખાલી એટલું જ કહેલું કે આ રીતે તમે ધામમાં લેવા માટે આવ્યા, પોતે મોડા આવ્યા થાકી ગયેલા ઉપર બેઠા તે બધી વાત એમણે કરેલી નહીં આમ. એટલે સહેજ એમ કે બાપા આ રીતે છેલ્લે અંત અવસ્થામાં આવું થયું એમ ઔપચારિક વાત કરેલી. અને સ્વામીને પૂછ્યું સ્વામી મારા ઘરવાળાના દર્શન થયા અને મને કેમ ના થયા. સ્વામી કે પણ તું ઉપર ઊંઘતો તો તું રહી ગયો લે અંતર્યામી પણ. હા સ્વામી કે તું ઉપલા રૂમમાં જઈને ઊંઘી ગયેલો તે ઊંઘતો રહી ગયો કે. પછી સ્વામી કે જાગતા ને પાડી. સ્વામી કહેતા ને કહેવત સ્વામી બોલે કે સ્વામી કે જાગતા ને પાડી અને ઊંઘતા ને પાડો. સ્વામી કે તારે જાગતા હતા અને સેવા કરી છે પણ એમના પત્નીએ સ્વામીની આજ્ઞાથી એમના સાસુની ખૂબ શ્રદ્ધાથી સેવા કરેલી તો મહારાજ સ્વામીના આવા દર્શન થયેલા. પણ જો આવી રીતે જેમ ગોવિંદ રામને કોલ આપીને મહારાજ ધામમાં ગયા લઈ ગયેલા એમ આજે પણ અનેક પ્રસંગો આવા બન્યા છે. આકુભાઈના મધરને ત્યાં એલન ટાઉનમાં મહારાજ અને સ્વામીએ પ્રત્યક્ષ દર્શન આપી અને ધામમાં લઈ ગયા. તો આવી રીતે પોતાના લાડીલા હરિભક્તોને અનેક પ્રકારે લાડ લડાવે છે. કાર્યાણીનું પાંચમું વચનાવ્રત છે અને એ પ્રકારે એવી રીતે વર્તી અને મહારાજ સ્વામી સર્વ પ્રકારે પોતાની મૂર્તિનું સુખ આપતા હોય છે એ આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે. અને પોતાનું બિરુદ છેક છેલ્લા સમય સુધી જાળવી રાખે છે કે પોતે ભક્ત વત્સલ છે અને પોતાના ભક્તને હાથ પકડીને મહારાજના ખોળામાં અક્ષરધામમાં બેસાડી દે ત્યાં સુધીની એમની જવાબદારી એ ખૂબ જ સારી રીતે નિભાવે છે. એટલે જેવા મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે ભગવાન પોતાના ભક્તમાં રહે છે તે પાત્ર પ્રમાણે રહે છે. એટલે આપણે સર્વોપરી પાત્ર થવું તો ભગવાન સમગ્ર પ્રમાણે રહે, નહીં તો ભગવાન પોતાના ભક્તમાં રહે છે આપણા બધાના હૃદયમાં ભગવાન રહ્યા છે. બધા જીવ પ્રાણી માત્રમાં રહ્યા છે પણ પાત્ર પ્રમાણે રહે છે. એટલે જેમ જેમ જેમ મોટા ભગવદી તેમ તેમ તેમાં વિશેષપણે રહે છે, નહીં તો આપણે બધા ભગવાન રહ્યા છે એવું સમજણ બરાબર નથી. તે પાત્રમાં રહે છે ખરા, બધામાં રહ્યા છે, જીવ પ્રાણીમાં તો રહે છે પણ પાત્ર પ્રમાણે રહ્યા છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે. ભગવાન સૂરીનું દુઃખ કાંટે મટાડે છે એમ કરે તે કેમ જણાય. તો માનવું કઠણ છે, પ્રસંગ પડે ત્યારે ખબર પડે, પણ છે હકીકત છે. ભગવાન સૂરીનું કાંટે મટાડે છે. એ પ્રશ્નનો ઉત્તર જે આપણે પણ એવું કેટલુંક થતું હોય ને બ્રહ્માંડમાં પણ થાય તે તપાસી જોયે તો જણાય છે. કાળમાંથી સુકાળ કર્યો તેમ કેટલાક ઉપદ્રવ ટાળી નાખે છે. અત્યારે કોરોનાનો હજુ લટકે છે પણ એમાં કંઈક ભગવાનની ઈચ્છા હશે આપણને ખબર ના પડે, પણ ભગવાન જે કરે સારું જ કરે છે. પ્રથમના 74માં પણ લખ્યું છે મહારાજ જે કરે સુખ આપે દુઃખ આપે પણ જે કરે એમાં સારું જ કરે છે. દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે, એ તો છે જ. એટલે કેટલી વાત સમજવાની રહે છે. બીજું તો ઉપર ઉપરથી બધું આ બધી ઘણી વાતો આપણને કરી છે એ સમજાય, પણ ઘણી વાત મર્મની વાત હોય જે હાથમાં ના આવે, એને સમજવું પડે, એને અનુભવવું પડે, ત્યારે મેળ પડે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ લોકમાં દેશકાળ તો લાગે ને ઓછી ઓછું વર્તાય કે વધુ વર્તાય, પણ રુચિ સારી રાખી અને તે રુચિ સહાયક કરે છે. જે આપણને કાશીદાસને, બોચાસરના કાશીદાસને જેલમાં જવું પડ્યું, એ હવે એમનું કંઈ એવું કર્મ નહોતું, પણ મહેસૂલ ભરાયું નહોતું અને આવું થયું. એટલે પણ રુચિ સારી, ભગવાનના ભક્ત હતા એટલે કંઈ રુચિ અંતે રુચિ સહાય કરશે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી, આવી વાત તો ક્યાંય થતી નથી, માટે વિષય ખોટા થઈ ગયા છે. સ્વામી કે આવી વાત તો ક્યાંય થતી નથી, બ્રહ્માંડમાં આ વાત ક્યાંથી થાય, મહારાજ સ્વામીની વાતો ક્યાંથી થાય, મારા સ્વામી દર્શને નથી, અગોચર છે ભગવાન તો, એટલે આ બીજાના નજરમાં આવે જ નહીં, તો પછી એની વાત તો ક્યાંથી થાય. આવી વાત તો ક્યાંય થતી નથી, માટે વિષય ખોટા થઈ ગયા છે, અને આવી વિષય ખોટા થઈ ગયા છે. ને વાસના જેવું જણાય છે તે તો દેહધારીને એમ હોય, તેમાં સદાશિવની હવેલી દ્રષ્ટા દીધું તથા ભગવાનની ઈચ્છા સમજી. ખંભાતના સદાશિવ નામના ધનાળાય હરિ ભક્તે કળા કોતરણીવાળી લાકડાની હવેલી બનાવેલી. તેના વાસ્તુ પ્રસંગે ગોપાલ સ્વામીને તેડવા વડોદરા ગયા. સ્વામીએ તેમને 15 દિવસ રોકીને જગતના નાસુપાણીની ખૂબ વાતો કરી. એવામાં ઘરેથી કાગળ આવ્યો કે હવેલી બરીને રાખ થઈ ગઈ છે. સદાશિવભાઈ કહે, સ્વામી જો હું અહીંયા ના રોકાયો હોત તો હવેલી ભેગા બળી મળત, એટલી મને આશક્તિ હતી, એ હવે વાતો સાંભળીને અંતરમાંથી જ બળી ગઈ. જો અંતરમાંથી ગુણાતીતાન સ્વામીને દીક્ષા આપવાની થઈ, તો સ્વામીએ કહ્યું કે મહારાજે કહ્યું કે તમે ઘરના બધા માણસ હોય અને બારી કરીને આવો તો દીક્ષા આપીએ. તો સ્વામી તો ઉપડ્યા, તો પછી મહારાજ રોક્યા. મહારાજ કહ્યું કેમ આજ્ઞા પાડી? મહારાજે કહ્યું કે મહારાજ તમે કહ્યું તો ઉપરથી તો બધું નાશ, પણ અંતરમાં તો સદા બરેલું જ હતું, બધું કાંઈ હતું જ નહીં. એટલે અંતરમાંથી બારવાની વાત છે. આપણે ઉપર ઉપરથી જે સદાશિવભાઈની વાત મહારાજે કહી, કેટલી સુંદર વાત કરી, એમાં હવેલી સુંદર બનાવેલી અને એમાં આશક્તિ રહે, જે પ્રમાણે બનાવી એ પ્રમાણે આશક્તિ રહે. એટલે પછી ગોપાલ સ્વામી 15 દિવસ રોકાવાની વાત કરી અને ખૂબ સાંખે વૈરાગની વાતો કરી અને હવેલી અંતરમાંથી બારી નાખી, અંતરમાંથી ખાક થઈ ગઈ કે રહે કે ના રહે. અને ત્યાં જ પત્ર આવ્યો કે હવેલી બળી ગઈ છે, એટલે તમે રોકાવજો. એટલે સ્વામી કહ્યું કે જો મહારાજ તમે મને ના રોક્યા હોત તો હવેલી ભેગી હું પણ બળી જાત, પણ હું સાધો રહ્યો છે કે તમારી વાતોથી હું સાધો રહ્યો છે. હવે એ તો બીજી થશે, પણ દેહ નાશ થાય તો ક્યાંથી મેળો પડે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આપણે પોતાના સ્વરૂપને અક્ષર માનવું તે ન મનાય તો પણ સ્થૂળ દેહને પોતાનું માનવું નહીં. આપણે છીએ જ નહીં ખરેખર. કેટલાય દેહ બદલ્યા છે આપણે, કેટલાય અનંત દેહ બદલ્યા. તે કયો દેહ તમારો છે, કયા દેહથી તમે કામ કર્યો, એટલે તો નાશન છે. એટલે સ્વામીએ કહ્યું કે ભલે આપણે અક્ષર, આપણે પોતાના સ્વરૂપને અક્ષર માનવું તે ન મનાય તો પણ સ્થૂળ દેહને પોતાનું માનવું નહીં. સ્થૂળ દેહ તો કેટલાય બદલ્યા છે, એટલે સ્થૂળ દેહ પોતાનું માનવું નહીં. ને મહારાજનો મત તો ત્રણેય દેહને ન માનવા ને અક્ષર માનવું. મહારાજનો મત સ્થૂળ સૂક્ષ્મ કારણ આ ત્રણેય દેહને પોતાનું માનવું નહીં. સમજણની કાચક છે, ખામી છે. એટલે જો આપણે અંતરમાં આ ભલે બધા દેહ છે પણ પોતાનું માનવું નહીં, ચોખ્ખું દેખાય છે સ્થૂળ સૂક્ષ્મ કારણ. એટલે આપ સ્વામી તો કહું કે પોતે જે આનંદ દેહ ધર્યા છે, કયું દેહ આપણે પોતાનું માનવું અને કઈ રીતે કાર્ય કરવું. એટલે સ્વામી તો કહ્યું, પછી મારે કે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણેય દેહ પોતાનું માનવું નહીં. હવે સૂક્ષ્મને કારણ તો બહુ મોટી વાત છે, પણ તોય છતાંય સ્થૂળ દેહ તો પોતાનું માનવું જ નહીં. પોતાને અક્ષર માનવું, પોતાને આત્મા માનવું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, એ તો જેમ બ્રાહ્મણને ઘેર જન્મ થયો તે બ્રાહ્મણ, તેમ આપણને ભગવાન મળ્યા તે અક્ષર માનવું. અક્ષરહમ પુરુષોત્તમ દાસોસ્મી, આપણે અક્ષરથી કોઈ મોટું નાનું નથી, એટલે અક્ષર. પણ ભગવાનના દાસ, ભગવાન દાસ તો રહેવું. પોતે જે ખાલી અક્ષર માનીએ પોતાને તો છકી જવાય, પણ પુરુષોત્તમના દાસ છે એ તો માનીએ તો બધું બેલેન્સ રહે. અને ભક્તિ નિરાતે દાસભાવ ભક્તિ થાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, લાકડાની લોળાની બેડી કરતાં પણ સ્ત્રીધનની બેડી કઠણ છે. લાકડાને લોઢાની બેડી એ તો દેખાય, આપણા હાથમાં પગમાં પડી હોય તે દેખાય અને સમજાય પણ ખરી, પણ એના કરતાં સ્ત્રીધનની બેડી કઠણ છે ને મોટી છે. કઠણ છે ને મોટી છે એટલે બહુ બધું આખું જ્ઞાન માત્ર તો આમાં સમજ્યા છે. આપણે બધું જ્ઞાને કરીને આ રીતે સમજણ કરવાની. ઓલી બધી તો વાત સમજાય પણ લોકડા લાકડા લોઢાની બેડી, પણ આ સમજાતી નથી અને કઠણ છે એટલે એમાં ઊંડા ઉતરવું પડે તો સમજાય. ને તે બેથી મુકાય તો પછી ઇન્દ્રિયની બેડી મોટી છે, એનાથી મુકાય શ્રીધનની એ તો હોય, પણ ઇન્દ્રિયની બેડી એ તો અનાદિકાળથી તો ભેગા જ છે અને એમાંથી નોખો પડાતું જ નથી. એટલે એ બેડી જુદી, એ બેડી ને એથી ન દબાય. એ તો માયા પરનો આવેલો હોય તે ન દબાય, બીજો દબાય. માયા પરને મુક્ત કોટીના જે હોય ખરેખર એ ન દબાય. એ તો બધી સમજણ છે એને બધી બધું ગોઠવણ કરેલી છે સમજણે કરીને, એટલે તો ના દબાય. બધું જાણપણું છે, એને બધું ખ્યાલ છે, બધી સમજણી કંઈ જ્ઞાની કરીને બધું બેલેન્સ છે, એટલે એ તો ન દબાય. આ બીજા બધા તો સિંહધનની બેડીથી દબાય, ઇન્દ્રધનની બેડીથી દબાય, એનાથી ન દબાય તો માયાપરનો છે, તે ન દબાય. બીજો દબાય ને ઇન્દ્રધનથી ન દબાય એ દેવ કે મનુષ્ય ન કહેવાય, એ તો મુક્ત જ કહેવાય, એની કોટી જ જુદી છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સ્વાન સુકર બિલાડ ખર, એના ટોળા માહેલો જંત, તેને મૂકે કરી સંત જો મળે સદગુરુ સંત. ગમે એવો હોય, ધકો પગી મૂજો સૂરો એવાને પણ પાપના પર્વત કહેવાય, પણ એને બદલી નાખ્યા તો આ તો એટલે બીજો ગમે હોય, સ્વાન સુકર બિલાડ ખર, તેના ટોળા માયાનો જંત, તેને મૂકે કરી સંત જો મળે સદગુરુ સંત. ખરેખર આ સાધુ મળે તો એને બદલી નાખે, એનું કલેવર બદલી જાય. સ્વામિનારાયણે સ્વામી વાત કરી છે એમ કહીને કહ્યું છે, વસ્તુ નહીં કોઈ સંત સમાના, તે આપણને મળ્યા છે. એટલે ફરી ફરીને સ્વામી પોતાની સ્વરૂપની વાત કરે છે કે તમે ઓળખો, તમે ખાલી ખાલી ભજન કરતા નહીં પણ ઓળખો. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મહારાજ કહેતા છે નામ કેનું લઈએ, પણ આગળ તો કલ્યાણ કેવા કર્યા છે. મહારાજ કહેતા જે નામ કેનું લઈએ, પણ આગળ તો કલ્યાણ કેવા કર્યા છે, તો પોતાના સામર્થ પ્રમાણ છે, ને કેટલેક તો મોટા મોટા કુવા ખોદે છે, દારૂ માંસ વિચાર વગેરે ધાર્મિક સ્વરૂપ આપી શરૂ કરેલ અધોગતિનો પંથો. હવે જે પાપ નરું પાપ હોય એ દારૂ માંસ એને ધાર્મિક સ્વરૂપ આપીને મોટા કુવા ખોદ્યા છે, એ ક્યારે જીવ બહાર નીકળે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ખટવાંગ રાજાનું બે ઘડીમાં કલ્યાણ કર્યું તે સાધુ તો બહુ દયાળુ છે, તે એને ખબર ન પડે પણ પ્રગટના સંબંધનું બળ લખે છે એમ સમજવું. સૂર્યવંશના ચક્રવર્તી રાજા દેવોને અસુરોની લડાઈ વખતે દેવોના પક્ષમાં રહી દૈત્યોને સંહાર કરનાર, જ્યારે મેદાનમાં તેમને ખબર પડી કે પોતાનું મૃત્યુ આવ્યું છે, ત્યારે દેવોના વિમાનમાં ઝડપથી અયોધ્યા આવી સરયુ તીરે બેસી અંતર્વૃત્તિ કરી ગયા. દેહ પરિવાર રાજ સંપત્તિ બધાનું સાક્ષ્ય કરી ભગવાનનો ચિત્ત જોડી દીધી, પોતાનું મૃત્યુ ખટવાંગ રાજાને પોતાનું મૃત્યુ બધાને વશ કર્યા, દબાવી દીધા બધા, પણ પોતાનું મૃત્યુ આવ્યું તે વખતે તો એમને બધું સાક્ષ્ય કરી નાખ્યું, બધું ઘરબાર છોડી દીધા અને ગંગા કિનારે જઈને તપ કર્યું અને ભગવાનને સંભાળ્યા અને મોક્ષ પામ્યા. સદાનંદ સ્વામી મહારાજની જય.
2: તે વખતે આવી ભાવના હતી કે આવી રીતે તમે હાથ પકડી રાખજો. બધાએ ખૂબ સારો લાભ આપ્યો અને બધાની ભાવના પૂરી થઈ. જો આપણે તમે થાર ધરતા હતા તો મેં તો સાચે સાચ સ્વયંભરણ તમે જે માનતો હોય લાભ મળ્યો એટલે ભગવાનને ધરાવી દીધા. એટલે જો આ બધું આપણે તો ટાઈમ સમય ઓછો છે અને આપણે સમય ઓછો છે પણ કોઈને સમય પણ નથી, એટલે આપણે બધું ટૂંકમાં શોર્ટકટ મારવું પડે. પણ શોર્ટકટમાં આ ત્રણ વાત તો આપણે હૃદયમાં લઈને ફરી શકીએ, ભલે ડ્રાઇવિંગ હોય કોઈ પણ કાર્ય કામ કરતા હોય, પણ આ મનમાં જે ભાવના છે એ તો આપણી સાથે 24 કલાક રહેવાની છે. તો એ મનમાં આ સત્સંગ આખો દિવ્ય છે. શ્રીજી મહારાજે ખાસ કહ્યું છે કે 1000ની નોટ છે, કેવું ના પડે કે 1000ની નોટ માન, કેવું પડે? ધીસ ઇઝ 1000 $100, $100 નોટ, ધીસ ઇઝ $100 નોટ, કેવું પડે કોઈને? તો જેમ શ્રીજી મહારાજ આ સરકારના સિક્કામાં આપણે $100ની નોટ મનાય છે, એક તો 2 પૈસાનો કાગળ જ છે, છાપ વાગી એટલે $100 થઈ ગયા, એ તો 2 પૈસાનો કાગળ જ હતો. એમ શ્રીજી મહારાજ આ બધા મનુષ્ય જેવા દેખાય છે, 2 પૈસાના કાગળ જેવા દેખાય છે, પણ મહારાજનો સિક્કો પડ્યો એટલે બધા દિવ્ય છે. સિક્કો પડે એટલે બધા દિવ્ય છે. હવે હવે તમે જે ઓછું વધતું કરો એ તમારી ખોટ. મહારાજ $100ની નોટ સિક્કો મારી દો એટલે અરસપરસ આપણે હરિભક્તોએ મહિમા સમજવો, અરસપરસ પગે લાગવું, અરસપરસ મહિમાની જ વાત, સારી જ વાત, પોઝિટિવ વાત જ આપણે કરવાની છે. નેગેટિવ આ સત્સંગમાં ખપે જ નહીં. સત્સંગમાં જે એને જ ખોટ છે, જે કોઈ અવગુણ લેતો હોય એને જ ખોટ છે, એને ખબર નથી પડતી. અને જેનો અવગુણ લીધો એ જો ધીરજ રાખે તો એને લાભ થાય. શ્રીજી મહારાજ કહ્યું સહન શક્તિ, સહન કરવું એમાં બહુ માલ છે. એટલે 2 શબ્દ કોઈ તમને કહી જાય, આપણે સહન કરી લઈએ તો તમને માર્ક્સ મળે. મહારાજ ઓલાથી કટ કરીને તમને આપી દે માર્ક્સ. અને એવું કટ કરવાની વાત જ નથી. શ્રીજી મહારાજ સાક્ષાત વાત કરી છે મહારાજે કે જે ભલે અમારી સેવા ના કરતો હોય, મહારાજની સેવા કોને કેટલાને મળે, ભલે અમારી સેવા ન કરતો હોય, જો આ વાત યાદ રાખવા જેવી છે. એટલે આપણે બધાને લાભ, લાભમ લાભ. તમે 1000 માઇલ 10000 માઇલ દૂર રહો તો એ તમને લાભ, અને બાજુમાં બેઠો હોય તો એ લાભ ન મળે, એવું છે. તો શ્રીજી મહારાજે વાત કરી ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારે અતિશય સેવા કરી એમ માની લઈએ. આ વાત સાચી છે ખરેખર? તો બસ આના ઉપર કૂદી પડો ને. આડી અવરી વાત સુકામ કરવી, ખોટનો ધંધો. એટલે આ ખૂબ મજાની વાત છે. મહારાજ સાક્ષાત શ્રીજી મહારાજ જેને તેનાથી પર કોઈ સત્તા નથી એ કહે છે, પરનો પર ન પર મહારાજ છે એ કહે છે, અને એમાં વિશ્વાસ ના આવે તો આપણે શું ધોર્યું બધું, આ જન્મ લેખે અલેખે લાગે. એટલે મહારાજ જે શબ્દો કયા છે એમાં દ્રઢ વિશ્વાસ રાખીને અને પોઝિટિવ બધું, આ સત્સંગમાં પોઝિટિવ જ સૌરું જ લેવું, સૌરું ગ્રહણ કરવું. અને બીજા બધાનો જો અંગ્રેજીમાં એક કહે છે ને કે ડુ ધ બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ, બધો કચરો કચરો પડી મૂકીને અને માલ લઈ લેવો. એટલે દીવો ભાવ આપણે બધાને રાખવું. અને મહારાજે પોતે જ કહ્યું સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે યુક્ત, બધું જ દિવ્ય છે. અને શ્રીજી મહારાજ કહે કે બધાને દિવ્ય જોવા એ જ બ્રહ્મ વિદ્યા, બધાને દિવ્ય જોવા એ જ બ્રહ્મ વિદ્યા. એટલે આવો બધો માલમ માલ લઈ ઉઠામો માલ, આ દીવ ભાવનો ને ગુણગ્રહણ ને આ બધું એ બેગમાં કોથળામાં ભરી લો, ટનબંધ ભરી લો અમે, અને માલમાલ થઈ જાઓ. કચરો માન ઈર્ષા અદેખાઈ આ બધું અવરા ધંધા છે એ બધું મૂકી દો. એટલે આપણે તો જો માલમાલ થવું હોય તો એક સેકન્ડમાં, અને કચરો ઉથંબો હોય જે અનંત જન્મથી કરતા આવ્યા છે એ કરવું હોય તો ભલે તો અહીં મરજી એવું છે. એટલે આપણે શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી આવ્યા છે, ગુણાતન સાહેબ અક્ષરધામમાંથી આવ્યા છે. કોઈ દેશ આપણને મેળ ના ખાય, ક્યારેય મેળ ના ખાય, પણ છતાંય એ પોતે મનુષ્ય રૂપે આવ્યા છે તારો પત્તો પડ્યો, નહીં તો આપણને પત્તો જ ના પડે. તો જો મનુષ્ય રૂપે આવ્યા, આપણા જેવા થયા, આપણે બધી આપણા ભેગા ભર્યા, રમ્યા જમ્યા બધું કર્યું, અને આપણને જે રીતે આપણને સુખ આપવું હોય, સુખ જોઈતું હોય એ રીતે આપ્યું, તો બધા આપણે બહુ મહારાજનો આભાર માનવો, નહીં તો કોઈ પત્તો પડે નહીં. એટલે અને આજે પણ જે મહારાજ પ્રમુખ સાંઈ મહારાજ, યોગી બાપા, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, એમ કોઈ ખામી રાખી નથી, બધું જ આપણે જોઈએ એના કરતાં વધારે આપી દીધું છે. અને પછી આપણે જો ચૂંચું કરીએ તો તમારી મરજી નહીં હોય છે, બધું સારમાં સાર આપ્યું છે. એટલે ભગવાન જ પોતે સાર છે, એ આપણને મળ્યા છે. એટલે આ વ્યવહારના દુઃખ, આ તમારે બારી ના ઘર બન્યું ના બન્યું, ગાડી આવી ના, એ બધું કચરો રહેવા દે. આ શ્રીજી મહારાજ ભગવાન છે અને આપણે એમના આશ્રિત છીએ, અને આપણે બ્રહ્મરૂપ બ્રહ્મભાવે એમની સેવા ભક્તિ કરી લેવી એ જ સાર છે, બીજું બધું કચરો છે. સદાન સાંઈ મહારાજ.

श्री स्वामीनारायण भगवान की जय। बाळको नाना नाना बाळको ओला साव टेणिया जेवा ए बोलतो तो नामावली એટલે અને નમાવાલી નાના નાના બધા કંઠસ્થ થઈ જાય એટલે આપણે પણ એવી રીતે ભાગ લેવો મુખપાઠમાં, મોટા હોય પણ તો એ થોડુંક તો મુખપાઠ કરી લેવું। કલ્યાણના જતનનું વચનામૃત પ્રથમનું 35મું સંવત 1876ના પોષપદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ તરે ઢોલિયા પર ઉગમણ મુખારવિંદે વિરાજતા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા, પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યાજી, તમે પ્રશ્ન પૂછો કામે પૂછીએ। ત્યારે મુનિએ કહ્યું છે, હે મહારાજ તમે પૂછો। પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે, કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે, તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી, પોતાનું કલ્યાણ સુરક્ષિત રાખ્યું છે અને એમાં કોઈ રીતે પાછો પડતો નથી। જ્યાં કલ્યાણની વાત આવી, મોક્ષની વાત આવી, તરત એમાં નજર પહોંચે અને એ અપનાવી લે અને પોતાનું આ વાક્ય પોતા માટે છે એવું માની લે કે એ મોક્ષની વાત। એટલે આપણે જેમ જતન કરીએ છીએ માલ મિલકતનું બધું કઈ કઈ કેવી રીતે જતન કરીએ છીએ એવી રીતે આ મોક્ષને માટે જતન કરે છે, થોડી બુદ્ધિ છે પણ આ માલ મિલકત જે આપણે અલૌકિક માલ મિલકત એમાં પાછો પડતો નથી, તક ઝડપી લે છે અને દ્રઢ કરીને પોતાને આ બધું પ્રાપ્ત થયું છે માની લે છે, ભલે થોડી બુદ્ધિ છે પણ આવું અને વલણ છે। અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે, બીજો પુરુષ તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે, મોટા મોટા ખોટખાળ એવો છે। અને બીજો પુરુષ તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટો મોટો પણ ખોટકાળે એવો છે, તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી, તેનું શું કારણ છે? એ બધું ડાપણ, આખી દુનિયાને ડાપણ કરે પણ પોતાને રહી જાય, એટલે જે પોતાને કલ્યાણને માર્ગે ચાલવું એમાં બહુ બુદ્ધિ પહોંચતી, સાવ બુદ્ધિ પહોંચતી નથી, બહુ બુદ્ધિ નહીં સાવ બુદ્ધિ પહોંચતી નથી, એ સામાન્ય ગણે છે। આ બધું કલ્યાણનું જે જતન કરવું એ સામાન્ય ગણે છે, ઠીક છે બધું, આ તો બધું સત્સંગો ભેગા થયા છે બધા લોલે લોલ, પણ એમાં રહી જાય છે ખરેખરું જે
સત્સંગમાં સત્સંગ કરીને જે પામવાનું હતું એમાં હાવ કોરો રહી જાય છે. પછી શ્રીજીભાઈ બોલે, અમે ઉત્તર કરીએ છીએ એમાં બુદ્ધિ તો જાજી છે પણ એની બુદ્ધિ દૂષિત છે. આ અંદર કંઈક દૂષણ છે, એને લીધે બધું અટકે છે, એની બુદ્ધિ ખુલતી નથી. એને આ માર્ગે, કલ્યાણ માર્ગે બુદ્ધિ ખુલતી નથી. એ મહારાજ વાત કરે, મેં ઉત્તર કરીએ છીએ એમાં બુદ્ધિ તો જાજી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે કલ્યાણ માર્ગે ચાલી શકતો નથી. બધું સત્સંગમાં છે, રહે છે, બધું સત્સંગની બહારની વાત જ નથી. શ્રીમાં જ વાત કરે છે, સત્સંગમાં જ છે પણ જે એની બુદ્ધિ દૂષિત છે એ કલ્યાણ માર્ગે ચાલી શકતો નથી. આવો ભવ્ય સત્સંગ મળ્યો છે. જે મહારાજ પોતે વાત કરે કે અમે અમારો મહિમાને વાત કરીએ તો એ પાર આવે એવું નથી. અને શ્રીજી માનો અપાર મહિમા છે. આવા સત્સંગ, આવો યોગ, આવો સત્સંગ પામીને પણ એ કલ્યાણ માર્ગે ચાલી શકતો નથી. કેટલું કેવું કહેવાય, બધું સાક્ષાત હીરા માણેક બધું છે પણ એ લઈ શકતો નથી. એને લખો છે ગમે હોય પણ બધું અડી શકતો જ નથી. ત્યાં બુદ્ધિ તો જાજી છે પણ એને કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, એને કારણે આ બધું. મોટા સંતનો કોઈ સંતનો અવગુણ લેવાનો નથી, કોઈ હરિભક્તનો પણ અવગુણ લેવાનો નથી. એમાંથી બધું એટલું બધું બગાડ થાય આપણને ખબર ના પડે. આપણે દેહ કરીને સાજા માજા તાજા હરીએ ફરીએ છે બધું, પણ એની બુદ્ધિ, એ બુદ્ધિ એવી ગોટાળાવાળી થઈ ગઈ છે એને કાંઈ સૂજે જ નહીં. તે અવગુણ રૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાર સરખો છે, માટે કલ્યાણની માર્ગ ક્યાંથી ચાલે? પણ જો કોઈ એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારી બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. સત્સંગ કેવો દુર્લભ! શ્રીજી મહારાજે પોતે વાત કરી કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા, આ એક બ્રહ્માંડની રચના 14 લોક, એમાં આ પૃથ્વીલોક, અને પૃથ્વીલોકમાં કેટલું આશ્ચર્ય ભર્યું છે આપણે તમે જુઓ તો ખાલી. તો એવા તો અનંત બ્રહ્માંડ, એવા અનંત બ્રહ્માંડનો રાજા હોય એને કેટલી સાહેબી, કેટલી સત્તા, કેટલું પાવર હોય. અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ તેને આ સત્સંગનો જોગ ના હોય તો એનું જીવન અલેખે છે. હવે અનંત બ્રહ્માંડનો રાજા હોય એનું પણ તો આ સત્સંગની મહત્તા કેટલી બધી છે આપણે ખબર નથી. આપણે જેમ તેમ ફૂટબોલની જેમ રમીએ છીએ અને દડા ઉછાળીએ છીએ, સત્સંગ છે. મહારાજ શ્રીજી મહારાજ પોતે વાત કરી, જેને સત્સંગ મળ્યો એને ભવસાગરનો કાંઠો આવી ગયો. એવો સત્સંગ, આવો સત્સંગની મહત્તા એટલી બધી છે. અને પણ તો આપણે કોઈ કિંમત નથી સત્સંગ, આવીએ છીએ, જઈએ છીએ અને લોલે લોલ કરીએ છીએ, પણ સત્સંગ કિંમત ખાલી સત્સંગને મહિમા સમજાય, સત્સંગ મહિમા સમજાય તો એ કામ થઈ જાય. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ના હોય, એ દૂષિત બુદ્ધિને ખાલી બુદ્ધિમાં બધો ખેલ છે. આ સત્સંગ જ બુદ્ધિનો ખેલ છે. તમારે દૂષિત બુદ્ધિ હોય અને પ્યોર બુદ્ધિ હોય. પ્યોર બુદ્ધિ એટલે સત્સંગ કલ્યાણ માર્ગે આગળ આગળ વધે એ જ પ્યોર બુદ્ધિ. ભાઈ આગળ અટકે નહીં, આગળ આગળ વધતા વધતા ઘણું બધું જાય, એકાંતિક થઈ જાય, એટલું બધું થઈ જાય. પણ જે અવરી બુદ્ધિ હોય, ભલે ગમે એવું બુદ્ધિવાળો હોય પણ તો એ રવાડે ચીડી ગયો. જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ના હોય ને તે જો થોડીક બુદ્ધિ હોય, ધડાક
થોડીક બુદ્ધિ હોય પણ એની દિશા બદલાઈ ગઈ. ઓલાની દિશા તો દક્ષિણ બાજુ, અલવાની પૂર્વ બાજુ. ભલે ઊભો જ હોય આગળ વધતો ના પડતા એની દિશા પૂર્વમુખ છે, એટલે એ આગળ વધવાનું, ગમે ત્યારે આગળ વધવાનું અને એનું કામ થશે. અને જેની બુદ્ધિ એ રીતે દૂષિત ના હોય, એટલે તે જો થોડીક જ હોય તો પણ તે પોતાના કલ્યાણ અર્થે જતન કરતો, થકો પાછો પડતો નથી. દિશાની વાત છે, ઓલી દક્ષિણ દિશા એટલે ઉત્તર દિશાની વાત છે. એટલે ઓલા આગળ ગમે ત્યારે સ્ટાર્ટ કરશે, પણ આગળ ને આગળ વધશે અને એકાંતિક સ્ત્રીને પામશે. ત્યારે વરી મુક્તાન સાહેબ પૂછે, હે મહારાજ,

એની સાથે કપટ ન રાખે. જો શ્રીજી મહારાજના વખતમાં ના, ત્યાર પછી નારૂ પંથ હતા, દીવાન હતા, અને એની પાસે કોઈ હરિભક્તે ઉછીના પૈસા લીધા હતા, તો રસ્તામાં જુએ ત્યારે એને ખખડાવે. એ ગોપાલ સ્વામી સાથે બેઠા હતા આ હરિભક્ત, તો એમને થયું કે નારૂ પંથનું નામ પડ્યું આવે છે. તો એને એટલું જ હતું કે મને રસ્તામાં ખખડાવે એનો વાંધો નહીં, પણ ગોપાલ સ્વામી આગળ બેઠા છે ત્યાં ગમે ગમે તેમ બોલે તે સ્વામીનું અપમાન થાય કહેવાય. પણ એ સ્વામીએ કહ્યું ઓલા હરિભક્તને, બેસો બેસો, કાંઈ નહીં થાય. પણ નારૂ પણ દીવાનો હોય તો સ્વામીને તો જોયા જ નહીં, સ્વામી બેઠા છે કે નહીં. ઓલા હરિભક્ત સામે દ્રષ્ટિ પડી અને એવા ખગડા વાગ લગા, આમ છે તેમ છે, ચોર છે, બધું ગમે એમ બોલવા લાગ્યા. તો ગોપાલ સ્વામી કહ્યું દ્રષ્ટિ ફરી, અધિકાર આવો, દ્રષ્ટિ એની પડતી દશા થઈ ગઈ. અને પેલા ઓલા રાજા અને રાણી એમાં એ પેલા બધું કાવતું રચેલું એમાં એ સંડાયેલું. પણ ટૂંકમાં કહેવાનું શું કે જો ત્યાં ક્યાં સુધી પહોંચ્યો, ભગવાનનો ભક્ત તો દર્શન કરે બધું કરે, પણ જો સત્તાના મદમાં કેટલું બધું બગાડ્યું. એ ચાર આના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ એની આસુર બુદ્ધિ થાય નહીં. એટલે મોટા સંત આગળ એ મર્યાદા, એટલે આ ચાર વસ્તુમાંથી એકે વસ્તુ પણ જો થોડી આખી પાછી થાય લબડે તો મારે કહે કે એ ખોટ છે અને એને જરૂર વિઘ્ન થવાનું છે. અને ચાર વાના માઇલું એકે જો રાખે તો જેમ જય વિજય ઘણા ડાયા હતા પણ સંકારી સંગાથે માને કહીને વૈકુંઠ લોકમાંથી પડી ગયા અને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાષે છે. ગુણ હોય, અવગુણ હોય તો સમજી શકાય, પણ ગુણ હોય એ પણ દોષ સરખા ભાષે છે. એટલે આવો સત્સંગ, દિવ્ય સત્સંગ, ભવ્ય સત્સંગ મળે, પણ એ બધી એને ઉડતો દોષરૂપ ભારરૂપ થઈ ગયું. અને ત્યાં જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈનો દૈ કોઈ દૈત્યનો રાજા થાય અને વૈરભાવે પરમેશ્વરનું ભજન કરે. બધી બાજી બગડી ગઈ ટૂંકમાં. તો એ એવું આપણે ના થાય, સંત સાથે કપટ ના રાખે. આ બધું ત્યાં તો બધું જેમ છે એ તો જુએ છે, સંત તો બધું જુએ છે. ત્યાં ઉઘાડા જુએ છે, પછી ત્યાં ક્યાંથી ત્યાંથી ક્યાં છુપાવાની વાત છે. એટલે સંત આવે તો જેમ છે એમ રાખવું, અને આ ચાર વાર તો ના જ રાખવું. ક્રોધ, માન, ઈર્ષા, ચોથું કપટ, એ ચાર મોટા સંત આવે રાખવું જ નહીં. એમાં આપણે જેમ જેમ કહી દેવું તો હવે તો આ મોટો સમુદાય છે, હવે બધા ક્યાં લાઈન લાગે, એક વર્ષ થઈ જાય એટલે એમાં પછી ભગવાન આગળ ચિઠ્ઠી મૂકી દેવી, બધું કબૂલ કરીને મહારાજ ચિઠ્ઠી આગળ મહારાજ આગળ મહારાજ સ્વામી ચિઠ્ઠી મૂકી દઈ અને ઉપાડી પાડી નાખી, તો એ પણ એનું કંઈક સોલ્યુશન આવે. મહારાજને થયું કે એની સાચી સાચો ભાવ છે એટલે એમ કહીને દયા કરે. ઇતિ વચનામૃતમ એવી રીતે
પ્રથમનું 35 વચનામૃત

બધું મહારાજ સ્વામીનું છે, આપણા મા બાપ છે. એ પૃથ્વી પર આયા અને અનંતનું બધાનું કામ થઈ ગયું. જો ભગવાન એ ના આવ્યા હોત તો આપણે ડોલમ ડોલ. એટલે સાંઈ બાપાએ બધાને યાદ કર્યા અને આપણા માટે દેહ ઘસી નાખ્યો, બધું કર્યું. પણ એમના અંતરમાં બધા માટે પ્રેમ હતા. જો આપણે એક પ્રસંગે એક જયંતિ બાપાએ હાર ઉપાડ્યો અને બાપાએ કહ્યું કે તમને બધાને એક એકને મળાયું નથી, પણ આ બધાને હાર પહેરાવે એમ માની લેજો. એટલે આપણે પણ એવું જ છે કે બધાને મળવું એ શક્ય છે બધાને, પણ અંતરમાં ભાવના રહેશે બધાને મળીએ, એક એકને મળીએ, પણ હવે અશક્ય છે. સમય નથી, તમને ટાઈમ નથી, અમને ટાઈમ નથી, એવું બધું બની ગયું છે. એટલે પણ માની લેજો બધા બધાને, બધાને મળ્યા છે આપણે. અલૌકિક દ્રષ્ટિએ, દીવ દ્રષ્ટિએ આપણે તો દેહ નથી, આત્મા છે. એટલે આત્મા તો આત્માથી અક્ષરથી કોઈ મોટું નથી. એટલે આપણે બધા અક્ષરરૂપ છીએ અને અક્ષરથી પર કોઈ નથી, અને અક્ષર મુક્તો બધા એક છે, કોઈ અલગ નથી. એટલે એમની પંક્તિમાં આપણે ભરવાનું. આજે ગમે એવા હોઈએ, વિષય લોપી નાખતા હોય, દોષો આપણે દમ કાઢી નાખતા હોય, બધું જ છે, પણ મહારાજ સ્વામી મળ્યા છે એટલે જીત છે. આપણી ખરેખર જીત છે. માયા પર થઈને બેઠા છે. મહારાજે કહ્યું કે આ કોઈ મનુષ્ય નથી, હરિભક્તો કોઈ મનુષ્ય નથી. અને અમે જે આ વાત કરીએ છીએ, જીભ જાલીને વાત કરીએ છીએ, જોઈએ છે એવું તો કહી શકતા નથી. પણ વિમુખને તો તલ માત્ર છે, એ મેરું જેટલું લાગે. આવું છે. એટલે મારા શું કહેવા માગે છે કે આ બધા દિવ્ય છે. મારા સંબંધમાં આવ્યા, મહારાજની ઉપાસના નિષ્ઠા થઈ, અક્ષર પુરુષની નિષ્ઠા થઈ, બધા દિવ્ય છે બધા. અને એમાં દોષ પરઠીએ એ આપણી ખામી કહેવાય. અને એટલે મહારાજ કે કોઈ મનુષ્ય નથી. આ બહુ મોટી વાત છે. દેખાય છે મનુષ્ય જેવા, દેખાય છે મનુષ્ય જેવા. આપણું કામકાજ કેટલું બધું હોય, પેન્ડિંગ હોય, લબડતું હોય બધું, પણ તો કોઈ મનુષ્ય નથી. આપણે પરથી પર છીએ. આપણે કેટલા જન્મના પુણ્યના અંતે આ સત્સંગ મળ્યો છે. સત્સંગ જેવી તે વાત નથી. સત્સંગ કેટલા જન્મના પુનઃ જન્મના પુનઃ ભેગા થયા પછી સત્સંગ મળ્યો છે. એટલે સત્સંગને દ્રઢ કરીને પાકું રાખજો. ગમે એમ થાય, બીજું બધું તો આવે ને જાય, આવે ને જવાનું છે. આપણે આ અત્યારે સગાવાલા છે બધા,
आज जन्म में तो बराबर है, बीते जन्म में बड़ा भेगा थवाना छो, कोई क्या कोई क्या कोई क्या, तो ये बधुन खोटू है। साचू आ सत्संग जे आपने मिलो, सत्संग नो वारसो मिलो, सत्संग करिए छे, ये बधु साचू छे। एटले महाराजे तो खूब महिमा कर, महाराजे को अनंत ब्रह्मांड नो राजा होय, एक ब्रह्मांड नो राजा एटले केटलू कहेवाय, आइंस्टीन ने न्यूटन ने बधा आई गया, एक ब्रह्मांड मृत्यु लोक में ज आई गया है, तो अने 14 लोक से, अने ब्रह्मांड तो अणु अणु जेटला से भगवान ने आगर, एक अणु राई नो दाणो हो एनी अंदर बधु 14 लोक ने बधु आई है। एटले महाराज खास आपने अहीं पधार्या तो आपने मनुष्य मनुष्य जेवा बनाया, नहीं तो महाराज के एक एक ने सामर्थ्य आपे तो ब्रह्मांडो तोड़ी ना कहवाए। एटले महाराजे छुपा रहा अने आपने छुपा रख्या के मूर से स्वभाव टाळवानो छे, वासना प्रकृति टाळवानी छे, બીજું બધું પહોંચી રહેશે અને આ નહીં થાય, એટલે મહારાજે બધી યુક્તિ કરી છે, આપણને મનુષ્ય જેવા બનાવ્યા છે કે આપણે ચું ચું કરીએ, અને બહુ મોટું કામ થયા સત્સંગ જઈ રહ્યો, સત્સંગ જેને મળ્યો, અને દેવ ભવ બ્રહ્માદિકને આ સત્સંગનો જોગ નથી, ભલે ગમે હોય અમે યોગી આપા ભેગા ભાદરા હતા, ભાદરા ઊંડ નદી ત્યાં વળે છે મોટો, પછી યોગી આપા કે આ દેવો અહીં આટા મારીને જતા રહે, તો અમે કહ્યું કે અહીંને પગે લાગતા કેમ નથી, આટું મારીને જતા રહે, તો સ્વામી કે ચોકી છે આવી જ ના શકે, એટલે આ બહુ બહુ મોટી વાત છે, આપણને મળી ગઈ છે, સહેલાઈ છે મળી ગઈ છે, ગમે એટલું આપણે પુણદાન ગમે એટલું કર્યું હોય પણ ઓલા બીડ હોય છે ને ઓક્શન, હવે 1,00,000 પાઉન્ડની વસ્તુ તમને 10,000 પાઉન્ડમાં મળી જાય બીડમાં, તે એને જેવું નથી, આપણે સાવ મફત મળી ગયો સત્સંગ, મારાની દ્રષ્ટિએ સાવ મફત, પણ હવે આપણી ફરજ છે કે એને ધડકીને રાખવી, આપણે કાણું પાકીટ રાખવું નહીં નીકળી જાય સત્સંગ, અને આપણે એક જરાક અપમાન થાય સત્સંગ મૂકી દઈએ, તમને કોઈ હરિભક્તો હરિભક્તો કે અને તમે મારા સ્વાઈને મૂકી દે આવું થાય, તેથી બહુ કાચક કહેવાય, એટલે એટલું રાખવું, સત્સંગ ગમે એમ કંઈ છોડવું નહીં, સત્સંગ છૂટ્યો તો બધું પતી ગયું, હવે કેટલાય જન્મની કમાણી છે ખોઈ નાખે એવું થાય, એમ કોઈ અબજો કરોડો અબજો પાઉન્ડ કમાયો હોય પછી એક કંઈ ભૂલ થાય ને દેવારું ફૂકે એના જેવું થાય, સત્સંગ તો ગમે એમ કહીને આ ખાસ ભલામણ સત્સંગ મુકતા નહીં, એક બે જો આપણે આ લાઈન બેઠી છે ફ્રન્ટ લાઈન, હવે એમાં ત્રીજી લાઈનનો કોઈ આવે અને તમને કહે કે તમે અહીં બેસો ને ઓલાને ફર્સ્ટ લાઈનના ત્રીજી લાઈનમાં મોકલે, શું થાય,
સત્સંગ મૂકી દઈએ, મૂકી દઈએ એવું નહીં, ગારો દઈએ, જોખી જોખીને 5 મણની 10 મણની. તો આ કેટલો કાચો સત્સંગ કહેવાય. સત્સંગ આપણે જોયા છે મહારાજના વખતથી, સત્સંગ જે રાખ્યા છે ગમે એમ કહીને રાય રાય હાલ બેહાલ થઈ ગયા હોય, પણ સત્સંગ કહીને રાખ્યો છે. એટલે એવી રીતે સત્સંગ, સત્સંગ છે બધું જ છે. સત્સંગ ગયો બીજું બધું ગયું, ભગવાનનો સંબંધ જ કટ થઈ જાય. આવી વાત છે. તો જો આપણે વાત કરતા હતા કે આનંદ બ્રહ્માંડનો રાજા હોય, કેટલી મોટી વાત, આનંદ બ્રહ્માંડનો રાજા, પણ સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે છે. આનંદ બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય તો આપણે આ જે આપણે સત્સંગ મળ્યો છે કેટલી મોટી વાત. આનંદ બ્રહ્માંડનો રાજા કરતા પર થઈ ગયા આપણે, પણ આ સત્સંગ તો મળ્યો પણ છૂટી જાય, લપસી જાય, કાણું પાકેટમાં સત્સંગ જતો રહે એ બધું નહીં કહે. આપણે 2 પાઉન્ડ 10 પાઉન્ડ હોય તો કેટલું સાચવીએ. ઓલા અમારે દેશમાં તો બંડી હોય ને એની અંદર મૂકી રહે, અને બસમાં ટ્રાવેલિંગ કરતા હોય ને બસમાં તો 15-5 કલાકે હાથ ઓટોમેટિક જાય છે. તો એટલે આ 1000 પાઉન્ડને આપણે આટલું સાચવીએ છીએ. સત્સંગને કાંઈ દરકાર જ નથી કરતા, બહુ કાચું. એટલે સત્સંગ દ્રઢ કહી નાખે. સત્સંગ છે બધું જ છે, ભગવાન છે, અને ભગવાન છે એટલે આપણું બધું આવી ગયું. તો આ સત્સંગ કટ અને ભગવાનની સંબંધ કટ થઈ જાય એટલે આપણે આ સત્સંગ દ્રઢ. માન અપમાન થાય ગમે થાય પણ સત્સંગ મૂકતા નહીં, સત્સંગ દ્રઢ કહી રાખજો. એટલે આપણી જીત થઈ ગઈ. શાસ્ત્રીમાં કેટલો દાખલો કર્યો છે, એમના વખતમાં યોગી આપણ શાસ્ત્રીમાં પ્રમુખ સાહેબમાં કેટલો દાખલો કર્યો, અને આપણને બોલાવે છે, પગે લાગે છે, અને તો આપણે આમ રિસાઈએ, ઠરડાઈએ, મરડાઈએ. એવું ના કરું, દાસના દાસ થવાનું છે. તો સત્સંગની બહુ મજા આવે છે, દાસના દાસ થયો ને ખૂબ મજા આવે. બાપનો બાપ થયો તો ટલ્લે ચડે, એને કોઈ પૂછે નહીં. એટલે આપણે નમ્રતા, દિવ્ય ભાવ હોય, નમ્ર ભાવ હોય, અને સત્સંગ. આજે તમે ડીલ કરો છો ને, બે બિઝનેસમેન હોય તો આમ આમ આમ નથી કરતા, ગરમ આ માલ લેવો તો લઈ લો નહીં તો ગેટ આઉટ. આપણે પગે લાગીને કેટલી ગરજ રાખીએ છીએ, તો સત્સંગ પણ એ ગરજ રાખવી તો આપણે કામ થઈ જાય. સહેજાનંદ સ્વામી મહારાજ.

श्री स्वामीनारायण भगवान की जय। अने वरी श्रीजी महाराजे वार्ता करी जे जे हरि भक्त ने भगवान की भक्ति नो खप होय तथा संत समागम नो खप होय तो ते गम्मे तेवो पोतानो स्वभाव होय तो तेने टाळीने जेम ते संत कहे તેની મરજી હોય તેમ વર્તે, આ લોકમાં એવું છે। તો ખપ હોય તો જો આ તમે ક્યાં ક્યાં પહોંચ્યા, ગ્રીનલેન્ડ ને, ખપ હોય પૈસાનો તો દુનિયામાં બધે પથરાયેલા છે, કઠણ સંજોગો વેઠે છે। હવે તો આવે છે, બધા વાતો કરે છે કે કઈ મુશ્કેલીઓમાં પણ પડ્યા છે, તેમ પડ્યા રહે। લાભ થાય છે તો વાત જુદી છે, પણ પડ્યા છે, છોડતા નથી। તેમ મહારાજે કહ્યું, જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય, ભગવાનની ભક્તિ બીજી કોઈ વાત છે જ નહીં, ભગવાન ભગવાનની ભક્તિ ને એ બધું છે। તો ભગવાનની ભક્તિનો ખપ હોય, ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય, એ બહુ મુશ્કેલ છે। આપણને બધી સહેલાઈથી મળી ગયું છે ને, એટલે આપણે ખપ નથી એવું થઈ ગયા, રહે છે, ચાલે છે, બધું છે, પણ ખરેખર ખપવાળો હોય, સંત સમાગમનો ખપ હોય તો એને મારે કહે કે એ ખપ ખપમાં એવી વસ્તુ હોય કે ભગવાન સિવાય બીજું કાંઈ રહે નહીં। જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય, આ તો સ્વભાવની વાત આવી, બીજો ખપ હોય તો એ સ્વભાવની વાત આવતી નથી, પણ ગમે તેવો સ્વભાવ હોય, જો મહારાજે કહ્યું ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કે તેની મરજી હોય તેમ વર્તે। આ લોકમાં બધું આપણે જો તમે ઓલા રેડ ગાર્ડ્સ એટલે બકિંગહામ પેલેસ, ત્યાં રેડ ગાર્ડ્સ હતા પહેલાં, અત્યારે તો ખબર નહીં પણ પહેલાં હતા। તમે એની આગળ ગમે નોરા પોરા કરો, ગમે કરો, જરાય હસે નહીં, જરાય ખસે નહીં, અને 8-8 કલાક ડ્યુટી હોય, એ થારા ઊભા રહે તો જો આ લોકની પૈસાનો ખપ છે તો એ આટલું બધું કરે છે। તો ભગવાનની વાત સમજાવી હોય તો ભગવાન એ સ્વભાવ ઉપર જાય, એ સ્વભાવ ઊભો ના રહે। અને તે સ્વભાવ તો એવો હોય જે ચૈતન સાથે જળાઈ ગયો હોય, એમલગમ જે સોનુંનું ચાંદી બધું એ કરે, એ પત્ર કાઢે, એમાં જ નીકળે બધું। એટલે ટૂંકમાં સ્વભાવ સાથે ચૈતન સાથે જળાઈ ગયો હોય, તો એટલે જળાઈ ગયો એટલે તો વર્ષો, આ તો વર્ષોથી છે જ, હકીકત છે જ, એટલે ચૈતન સાથે જળાઈ ગયો હોય એવો હોય, એટલો કઠણ હોય સ્વભાવ, તો પણ તેને સત્સંગના ખપવાળો
ટાળી નાખે. સત્સંગનો એટલો પ્રતાપ છે, સત્સંગ સમજાયો હોય બરાબર તો આ સ્થિતિ અને પામે. જેને ચૈતન્ય સાથે જળાઈ ગયો હોય એનું કઠણ હોય પણ ત્યાં ખપવારો હોય તે ટાળી નાખે. તે ઉપર પોતાની વાર્તા કરી છે. અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો શ્રી રામાન સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાન સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. જો ખપ હતો કે અહીંયા જ મોક્ષ છે એ નક્કી થઈ ગયું, પછી આમાં હાલે નહીં. તો મહારાજે એવી વાત કરી કે પોતાના સ્વભાવની વાત, પોતાનો ત્યાગી સ્વભાવ હતો, એક રૂમાલ સરખો પણ પોતે રાખે નહીં, એટલા પોતાનો સ્વભાવ. એક રૂમાલ હોય ને એ નહીં, ખાલી લંગોટી હતી, અને એટલે એવી રીતે ત્યાગી સ્વભાવ હતો. અને નીલકંઠવણની ઉપર જ્યારે 12 વર્ષના હતા નીલકંઠવણની, તે વખતે તો કેટલો ખાવ, તે વખતે તો કેટલી કઠિનાઈ વીઠી છે. પણ તો એ મહારાજે કહ્યું કે જો સ્વભાવ હતો તો રામાન સ્વામીની આજ્ઞાથી મુક્તાન સ્વામી, શ્રી રામાન સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાન સ્વામીની આજ્ઞાને અનુસાર વર્ત્યા, પણ મારા મનનું ગમતું કર્યું નહીં. મનનું ગમતું કરો એ જ બધું બગાડે છે. અનંત જન્મ લેવડાયા છે મનનું ગમતું જ કરવાથી, તો બધું સારું કરો એની ના નથી. એ ગમજો મહારાજે કહે ભગવાન સંત કેમ કરું તે શ્રેષ્ઠ છે, મન ગમતું કરવું તે કનિષ્ઠ છે. હવે મનગમતું કરતો હોય તે આખા મંદિરનું કામ એકલો કરતો હોય અને ગમે એટલાને સત્સંગ કરાવતો હોય તો પણ ન્યૂન છે. મનગમતું જરા ગાઈ ગયું એ બધું બગડ્યું, ઝેર પડ્યું અંદર. આપણે કહેવાય નહીં પણ દૂધપાકમાં ઝેર પડે એના જેવું, પછી એ કોઈ કામનું ના આવે. એટલે મન ગમતું કરતો હોય કોઈ કામનું નહીં, કોઈ કામનું નહીં, તો એ જાણી રાખો. અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો શ્રી રામાન સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાન સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. અને વરી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આટી પાડવી તેની એમ વિકતી છે જ, કદાચ આટી પાડવાનો સ્વભાવ છે જ. મોરમાં ઉપરથી દેખાય નહીં પણ અંદર આટીથી બધું બગડે છે કામ. કોઈ સાથે આટી પડી હોય એ કામ બગડે. તો મહારાજે કહ્યું ભલે આટી હોય પણ કેવી આટી રાખવી. અને વરી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આટી પાડવી તેની એમ વિકતિ છે જ, એક તો નિષ્કામાધિક વર્તમાનની આટી પાડવી હોય, ને એક એવી આટી પાડવી હોય જે આ ઠેકાણે હું વાસન કરું તો નિંદ્રા આવે ને બીજે ઠેકાણે ન આવે. આ અધિક અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આટી પાડવી હોય એ બેને એક રીતની ન સમજવી. નિષ્કામાધિક એ આટી એમાં તો માલ છે, એમાં બધું આપણને આગળ વધારે મોક્ષને માર્ગે ઉપર લઈ જાય આપણને. અને બીજી તો છાંટી છે આ ઠેકાણે વાસન કરો તો જ ઊંઘાય ના ના કરે, અને એવી તો છાંટી બધી જાત જાતની બધી આટીઓ છે એમાં એ સુખ ના આવે.
એ આદિક અનેક પ્રકારની તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય એ બેન એક રીતની ન સમજવી. વર્તમાનની આંટી તો પોતાના જીવનરૂપ છે, વર્તમાનની આંટી પાડી એ તો પોતાના જીવનરૂપ છે, ને તેને વિશે બહુ માલ છે. જો શ્રીજી મહાજ પોતે વાત કરે, આવી આંટી પાડી હોય સોરી તો આ તો કોઈ સાથે આંટી પાડી હોય તો વર્ષો સુધી એને દર્શન એને ગમે જ નહીં એવું થઈ જાય. અને તુચ્છ આંટી જેમાં કાંઈ માન નથી, સળેલું તંત્ર છે, એવી આંટી પાડી જો મારે નિષ્કામત એક વર્તમાનની આંટી પાડી હોય તો એ બહુ માન છે એમાં, એ વાત રાખી. અને બીજા સ્વભાવની આંટી પાડી હોય તેને વિશે તો તુચ્છપણું જાણવું, ને તેને સન મુકાવે તો મૂકી દેવી, ને પ્રથમની આંટી મૂકવી નહીં. જે નિષ્કામાદિકની આંટી જે એવા ગુણ હોય બધા એ બધાને ધારી કરે અને રાખવા. અને બીજી તુચ્છ આંટી હોય છે એ આમ કરું તો આમ પોતાનો પોતાને સ્વભાવ ઉપર પોતાના દેહ ઉપર આવે એવી આંટીઓ તુચ્છ આંટીઓ છે એ મૂકી દેવી. અને એ બેને બરોબર સમજે તો એને છે મૂઢપણું જાણવું. આ બેની આંટી સરખી સમજે મૂઢપણું કે કાંઈ ગતાગમ ના મળે, ગોર કોર બધું એક જ કરે એ આ સત્સંગમાં આમાંય વિવેક હોય છે વ્યવહારમાં, તો આ સત્સંગમાં તો સ્પષ્ટ આમાંય આપણે જે ધંધામાં ખોટ આવતી એ તરત મૂકી દઈએ આપણે, લાભો ચલાવીએ નહીં. તો આમાં કેમ ચલાવો? પણ ગાફલાઈ હોય બેદરકારી હોય ચાલે છે રહે છે. અને એ સરખી આંટી બંનેને સરખી સરખું પણ જાણે એ મહારાજ કે બહુ મોટી ખોટ આવે. અને એ બેને બરોબર સમજે તો એને વિશે મૂઠ પણ જાણવું. જેમ બાળક હોય તેને મુઠ્ઠીમાં બદામ ઝાલી હોય તેને કોઈક મૂકાવે તો મૂકે નહીં, બે બદામ હોય હાથ મૂકી હોય તો. બાળક હોય તો એને કંઈ ગમ નથી તો એ. અને એ બેને બરોબર જેમ બાળક હોય તેને મુઠ્ઠીમાં બદામ ઝાલી હોય તેને કોઈક મૂકાવે તો મૂકે નહીં, ને રૂપિયાની મુઠ્ઠી વારી હોય ને સોના મોરની મુઠ્ઠી વારી હોય એ તેને મૂકાવે તો તેને મૂકે નહીં. ત્યારે એ બાળકે બદામ તથા રૂપિયો તથા સોના મોર તેને વિશે બરોબર માલ જાવે અને કાંઈ ગમ નથી. અમે ઓસ્ટ્રેલિયા હતા તો એક બાળક જોરદાર મારી પાસે ધસીને આવ્યો, એકદમ સ્વામી આશીર્વાદ આપો, આશીર્વાદ હતી. પછી મારા હાથમાં ચોકલેટ હતી કે આશીર્વાદ જોઈએ છે ચોકલેટ જોઈએ, ચોકલેટ તરત જ હાથમાં ઝપડી લઈને ભાગી ગયો. એને ખબર નહીં ચોકલેટ શું છે અને આશીર્વાદ શું છે. એ રીતે આપણને પણ થાય આશીર્વાદ સામાન્ય સમજીએ છીએ, સંતના આશીર્વાદ એમાં ઘણું માન છે. તમારી પ્રગતિ જ કરાવે, શાપ જેવું લાગે તો એ સંતના આશીર્વાદ એને ધડકીને રાખે તો તમને શ્રેય થાય ભલું થાય. માટે બાળકને વિશે મૂઢપણું છે. અને વળી જેમ કોઈકના હાથમાં બદામ હોય, કોઈકના હાથમાં બદામ હોય ને ચોર આવીને કહે દે તું મૂકી દે, નહીં તો તરવારે માથી કાપું ના કાપ કાપી નાખીશ. બદામ હોય બે બદામ અને કોઈક માથું કાપવા માટે તૈયાર બધા
દેવ જો મહારાજ કે એ માટે બાળ કે છે મોટું, અને ફરી જેમ કોઈકના હાથમાં બદામ હોય ને ચોર આવીને કહે દે તું મૂકી દે, એ તો તરવારે માથી કાપી નાખે. તારે ડાયો હોય તો તેને આપી દે, ને મૂર્ખ હોય તો ના આપે. તેમ એ બે પ્રકારની આંટીમાં ન્યૂન અધિકપણું જાણવું, અને એમ હોય નહીં અને એમ હોય નહીં, ને બેમાં સામાન્યપણે જાણે બે સામાન્યપણે જાણે તો એનો આંટીદાર સ્વભાવ જાણવો. આંટીદાર એનો બગડે બગડે બગડે, બીજું કાંઈ નહીં. એ આંટીદાર એમાં કાંઈ માલ નથી. બીજી જે માલ છે એ આંટી મૂકી દે, અને બીજી તું છે આંટી પકડી રાખે બદામ બીજા. અને આંટી એ કરીને તે વર્તમાન પાડતો હોય, ને પછી બીજી વાત એનાથી સૂક્ષ્મ કદાચ વર્તમાન પાડતો હોય, બધા નિયમ ધર્મ પાડતો હોય, પણ મહારાજે કહ્યું અને આંટીએ કહીને તે વર્તમાન પાડતો હોય, ને જો મરણ પર્યંત એમને એમ નભે તો ઠીક, પણ તેનો પૂરો વિશ્વાસ ના આવે. કેમ જે જો એને કોઈક જાતના વેન લાગે અથવા તેનું માન ના રહે તો એવો એ રહેશે નહીં. અપમાનનું સ્પર્શ ખાલી હોય તો વાયરો વાય, અપમાનનો વાયરો હોય આમ તો એટલું બધું ગભરામણ થઈ જાય, એને મનમાં કાંઈ ને કાંઈ થઈ જાય, કેટલું ભણતરમાં ખુન્નસ જાગે એને વેર વારવા માટે. જો મહારાજે જો કહ્યું કે તમે સો ગુણ ગાતો હોય અને પછી એક અવગુણ હોય તે ગાય જેવો તેવો અવગુણ હોય, પણ તોય એ લાગી જાય. અને જે તમને વખાણતો હોય એમાં 100 અવગુણ હોય પણ તમને વખાણતો હોય, બસ ભલે બધું સવરું પડે એવી વાત છે. એટલે વખાણની વાત બહુ છે, અને આપણે બધાને આ રોગ છે વખાણની. અને એમાં બહાર એ સત્સંગી એ જે એકાંતિક એ તો બીજા બધા લેવાઈ જાય. કેમ જે એને કોઈક જાતના વેન લાગે અથવા તેનું માન ન રહે તો એવો તે રહેશે નહીં. અને જે આંટીએ કંઈ વર્તમાન પાડતો હોય ને ભક્તિ કરતો હોય તે તો રાજ ઋષિ કહેવાય, ને જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાડતો હોય. જો આ સુંદર સરળ સસ્તો માર્ગ છે. ભગવાન માટે બધું કરે, બીજું કોઈ આંટી આંટી પાડે નહીં. એવા આપણે લાગે બહુ મોટો ભક્ત છે, આમ છે તેમ છે, બહારથી બધું દેખાય પણ અંદર ખાને આવું બધું હોય તો એ પ્રસંગ પડે ટાણું આવે ત્યારે ખબર પડી જાય.

અને જે આટીએ કહીને વર્તમાન પાળતો હોય ને ભક્તિ કરતો હોય, આટીથી જો આપણે નિયમ ધર્મ બધા પાડે હોય, પણ આટી એને ખબર ન પડે અને બીજાને ખબર ન પડે, ત્યાં તો સહેજ ખબર પડી જાય, પણ તોય તો હોય તો તે રાજ ઋષિ કહેવાય. એ જે ભગ રાજ ઋષિ એટલે રાજસી, એમાં બધી ઘણી ખાબી આવી જાય. અને આપણે આ રીતે કરવી. અને જે ભગવાનની પ્રસન્નતા અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય, ભગવાનની પ્રસન્નતા જોઈએ, બીજું કાંઈ નહીં. છેલ્લાના 25માં પણ મહારાજે કહ્યું, બીજું બધું કરે. અને જે ઘણા બધા હોય ને સારા નિયમ ધર્મ પાળતો હોય તે કહે, ના મારે તો કાંઈ કોઈની પ્રસન્નતાની જરૂર નથી, આવી બધી વાત કહે. ભલે ભગવાનની પ્રસન્નતા અવશ્ય ઈચ્છે, ભાઈ બધું તમે કરો, તે આપણે એ માર્ગે ચડ્યા છીએ. ભગવાનની પ્રસન્નતા માટે રાજી પણ જે વાત આવે છે, આપણે બધા ઘણા યુવકોને પૂછ્યું, તમને ઈનામ મળ્યો મળ્યો કેમ રાજીપો? અને રાજીપ જો આ માર્ગમાં કેટલું સસ્તું છે, માર્ગ જો સમજાય તો, અને જો બુદ્ધિ પવિત્ર હોય અને સરખી હોય તો આ વાત સમજાય. તો જો ભગવાનની પ્રસન્નતા માટે જ, અને જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાળતો હોય તે તો બ્રહ્મઋષિ કહેવાય, અને તે સાધુ કહેવાય. એવી રીતે એ બેમાં ફળનો ભેદ પણ છે. એટલે ટૂંકમાં ભગવાનની કોઈ પણ વસ્તુ કરે, ભગવાન જેમાં ભગવાનની પ્રસન્નતા હોય એ માર્ગ પકડવો, આમાં ભગવાનની પ્રસન્નતા છે એ લેવું. એ પ્રસન્નતા ના હોય તો તમે આખું બ્રહ્માંડનું રાજ મળતું હોય તો કાંઈ દેખાય બધું બહુ મોટું, પણ એમાં કાંઈ માલે. જેમાં ભગવાનની પ્રસન્નતા હોય એ માર્ગે જવું. સહેલાન સાહેબ ભાઈ.

श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे स्वामी बात करीजे। आपे तो छेल्लो जन्म थई रह्यो छे, एटले आपे अनंत अनंत जन्म थी गोथा खाईए छे, पण हवे महाराज स्वामी मळ्या, સત્પુરુષ મળ્યા, એટલે આ છેલ્લો જન્મ છે। હવે બીજા કદાચ આવે તો સત્સંગી તરીકે સત્સંગી મને ઘરે આવે, પણ આ ટૂંકમાં છેલ્લો જન્મ થઈ રહ્યો છે કે હવે કાંઈ બાકી રહેવું નથી। અને બીજાને હજુ મહારાજ સ્વામી મળ્યા ના હોત તો ચક્રાઓ ચાલુ રહોત અને આપણે માયાના ગર્ભમાંથી બહાર આવ્યા ના હોત, પણ મહારાજ સ્વામી મળ્યા એ કેટલી મોટી પ્રાપ્તિ। તો આ મહારાજે કહ્યું, આપણે તો છેલ્લો જન્મ થઈ રહ્યો છે, તે છેલ્લો જન્મ તે શું જે પ્રકૃતિના કાર્યમાં મને કહીને માલ ના માનવો, એ જ છેલ્લો જન્મ છે। હવે આમ તો જોવા જઈએ તો આપણે ક્યાં પ્રકૃતિ પુરુષ, ક્યાં બધા, હવે એમને તો પહોંચાયું નથી, પણ સ્વામી કહી કે મને કહીને માલ માનો નહીં, ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધું નાશન છે, તુચ્છ ક્ષણિક છે। એ મારા સ્વામીની દ્રષ્ટિમાં એ કાંઈ કહેવાય નહીં, અનંત મુક્તો છે। હવે એક એક મુક્તિ સામર્થ્ય જોઈએ તે કેટલી બધી છે, તો અનંત મુક્તો, હવે એક એક અનંત કોટી બ્રહ્માંડ રચવાને સમર્થ છે એક એક મુક્તો, તો અનંત મુક્તો તો કેટલું બધું કરી શકે। તો આ તમારું માયાનું કાર્ય એ તો કાંઈ હિસાબમાં ન કહેવાય, માયા પણ હવે આ બધા મુક્તોને ટોટલ મારીએ તો ગુણાદિત્યાન સ્વામીને તુલે ના આવે, એક ગુણાદિત્યાન સ્વામી એટલા સમર્થ છે। અને પછી મહારાજ ગુણાદિત્યાન સ્વામી કરતાં મહારાજ અનંત ગણા, એક બે પાંચ દસ નહીં, અનંત ઘણા અધિક છે, તો જે કેવા મહારાજ મળ્યા છે। એટલે આપણે તો યોગી બાપાએ કહ્યું કે આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ, હવે બીજે કોઈ જગ્યાએ કંઈ માલ માનવું નહીં। એટલે આપણે તો કેટલો ઢગલો બધો છે, આપણે અનંત મુક્તો છે, સ્વામી છે, અને હવે એક એક બધા માયા પરના છે, માયા પર, અને એક તો આપણે તો બધી કેટલી બધી સામર્થ્ય છે, અને આપણે પણ સમર્થ છીએ, પણ સ્વામીએ સામર્થ્ય ઢાંકી રાખી છે એ આપણા જીવના ઋણા માટે, મોક્ષ માટે, નહીં તો બધી સામર્થ્ય આપે તો આપણે તો કંઈનું કંઈ કરી નાખીએ। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે, કોઈક માણસનું કોઈક જરાક રાખ્યું હોય તો તે પણ નથી ભૂલતું, તો ભગવાનને અર્થે આપણે કંઈક કર્યું હોય કે કરીએ તો તે કેમ ભૂલે। જો આપણે ટ્રેનમાં જતા હોઈએ અને અરસપરસ બીડી પાય તો ભયબંધી થઈ જાય અને કેટલું બધું રાખે, તો આપણે તો આ મહારાજ સ્વામી માટે કેટલું બધું કર્યું છે। જો કોઈક માણસનું જરા કંઈ રાખ્યું હોય તો તે પણ નથી ભૂલતું, તો ભગવાનને અર્થે આપણે કંઈક કર્યું હોય તો કેમ કરીએ તો તે કેમ હોય કે
કરીએ તો તે કેમ ભૂલે. એટલે મહારાજ મહારાજ તો કોઈક અલ્પ એક જરાક અણુ જેટલું કર્યું હોય તો ભગવાન ભૂલતા નથી. તો આપણે તો કેટલું બધું કર્યું છે ભગવાનને અર્થે, ભગવાનને અર્થે બધું કર્યું હોય એમાં મૂળ રાખવું. જે આપણે કાંઈ પણ કરીએ, કાંઈ પણ કોઈ પણ ક્રિયા કરીએ તો ભગવાનને અર્થે કરું, ભગવાન સામે રાખીને બધું કરીએ તો એ બધું ભૂલાઈ જાય છે. પછી આપણે ક્રિયામય થઈ જઈએ છીએ અને ગોથા ખાઈએ છીએ. તો ભગવાન સામે દ્રષ્ટિમાં હોય, ભગવાન રાજી કરવાનો વિચાર હોય તો કોઈ રીતે આપણે આનંદ આનંદ રહે અને કોઈ રીતે ગોથા ખાઈએ નહીં અને સીધી નજર રહે. એ ભગવાન તો કાંઈ ભૂલેવા નથી ને ભગવાનની દયા તો અપાર છે ને સર્વે ઠેકાણે ત્યાંથી જ દયા આવી છે. બધી મૂળ મહારાજ છે, મહારાજ મહારાજ એટલા સમર્થ છે, બધી દયા ત્યાંથી જ આવે છે. આપણે જે કંઈ દયા કરીએ છીએ એ આપણામાં રહીને સ્વામી કરે છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે ભગવાન મળ્યા, સાધુ મળ્યા તે હવે હૈયામાં દુઃખ આવવા દેવું નહીં, ને પ્રારબ્ધનું આવે તો ભોગવી લેવું. પ્રારબ્ધ હોય તો હવે એને કંઈ દેહ ટકે છે, ને પ્રારબ્ધ મટી જાય તો દેહ પડી જાય તો દેહ ટકે નહીં. અને ભગવાને અનંત પાપ આપણે કર્યા છે એમાંથી એક ચપટીક લઈ લે, અને અનંત પુણ્ય કર્યા હોય એમાંથી ચપટીક લઈને એ ભેગું કરીને આપણું પ્રારબ્ધ રચે, એટલે આ દેહ આપે. અને દેહ એટલે પ્રારબ્ધ ખૂટી જાય એટલે આપણે દેહ પડી જાય. એટલે સ્વામીએ કહ્યું કે ભગવાન મળ્યા, સાધુ મળ્યા તે હવે હૈયામાં દુઃખ આવવા દેવું નહીં, ને પ્રારબ્ધ ના આવે તો ભોગવી લેવું. આ પ્રારબ્ધ પ્રારબ્ધ એને કંઈ દેહ બનેલું છે, અને આ પ્રારબ્ધ ના હોય તો આપણો દેહ પડી જાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે જેવા સબ સામે રહે તેવા જીવ થઈ ગયા છે, માટે બળિયા ભગવાનના ભક્ત હોય તેના શબ્દ સાંભળીએ તો જીવમાં બળ આવે. એટલે બળિયાનું સંગ કરો, અને જો પણ નપુષકને સંગે બળ પમાય નહીં. એ તો ઢીલો પોચો હોય એને સંગે બળ પમાય નહીં, એ મોરું મોરું વાટે અને તમને મોરા પાડી દે. કંઈક બળ હોય એ પણ જતું રહે અને હાવ ઢીલા કરી નાખે. પણ બળિયાનો સંગ હોય તો જીવને બળ પમાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે આ તો મોટાની નજર પડી ગઈ છે, તેથી વિષયની તીક્ષ્ણ વૃત્તિ ઓછી થઈ ગઈ છે, નીકળતો તે વિના રહેવાય નહીં. આ વિષય તો વિષય સાથે આપણે કજ્યો છે, વિષય ને આ ભોગ ભોગવીએ છીએ એ બધા વિષયમાં, તો વિષયની લીધે આપણે બધું ગમે એવા બળીઓ હોય, મને કરીને બળ હોય, પણ વિષય સામે દ્રષ્ટિ હોય વિષય સામે તો આપણે ઢીલા પડી જઈએ. એટલે સ્વામીએ કહ્યું કે આ તો મોટાની નજર પડી ગઈ છે, તેથી વિષયની તીક્ષ્ણ વૃત્તિ ઓછી થઈ ગઈ છે, નીકળે તેના રહેવાય નહીં. આખા આ સંસાર જ જે કહીએ અન્નકોટી બ્રહ્માંડમાં આ બધા વિષય વ્યાપેલો જ છે, અને વિષયને લીધે એ માયાનું તંત્ર છે,
એટલે એમાંથી આપણે નીકળીએ છૂટીએ. તો છૂટવાનો ઉપાય તો આપણને હાથમાં આવી ગયો છે, આ મોટા પુરુષ મળ્યા છે. એટલે અને સ્વામીએ કહ્યું બીજી વાતમાં કે આપણને વિષય કહેવાય નહીં, હરિભક્તોને વિષય કહેવાય નહીં, એ તો આજ્ઞાથી કરે છે. એટલે આજ્ઞાથી બધું કરે છે, નહીં તો એવા સમર્થ છીએ આ દેહમાં રહેવા એવું નથી, નીકળી જાય અને કંઈનું કંઈ કરી નાખે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે, નીકર અવિદ્યાનો શું ભાર છે. એટલે અવિદ્યા માયા, માયાનું અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે, એ ભગવાનના હાથમાં જ છે બધું. ભગવાન ભગવાન માયાનું જેટલું ચાલવા દે, જો અત્યારે કોરોના ચાલે છે અને ભગવાન ચાલવા દે એટલું ચાલે, પણ ભગવાનની ગણતીમાં શું, એક ખૂણો અનંત કોટી બ્રહ્માંડ છે. કોરોના વાયરસ શું ગણતી, પણ ભગવાન ચાલવા દે છે. ભગવાને કહ્યું અત્યારે કાળનું પ્રધાન પણ છે અને ભગવાન પણ, ભગવાન એ એમની આજ્ઞા વિના કાંઈ ના કરે. તો ભગવાન ચાલવા દે છે એટલું ભગવાન એને સામર્થ્ય આપી છે, એટલો અત્યારે તો તમે ચલો. સ્વામિનારાયણ ભગવાનની જય. હમણાં આ લોકો નૃત્ય કર્યું, મને લાગે આ સ્ટેજ તો તૂટીને ભૂકા થઈ ગયા, એટલા કુદાકુદ. તો બધું આપણે જે છે એ મહારાજ સ્વામીને લીધે છે. મહારાજ સ્વામી આ પૃથ્વી પર પધાર્યા અને આપણને આજે લાભ આપ્યો અને એ લાઈન ચાલી આવે છે, અને એને લીધે આપણે જે કૂદીએ છીએ, નાચીએ છીએ, એનું કારણ મહારાજ સ્વામી જ છે. નહીં તો આપણે ક્યાં રખડતા હોત, અનંત જન્મ લીધા, બીજા અનંત જન્મ લેવા પડત, પણ આ મહારાજ સ્વામી મળ્યા, એમને બ્રેક વાગી અને આખું પલટો લીધો. આમ જતા હતા, આમ મોક્ષને માર્ગે ચડી ગયા આપણે. અને બે કે પાંચ જન્મ, આ તો છેલ્લો જ જન્મ છે, પણ સ્વામીએ કહ્યું, સ્વામી કહ્યું ગમે હોય બે કે પાંચ જન્મે પાર પડી જાય, અક્ષરધામમાં બેસી જાય, એવી વાત છે. એટલે એમાં મહારાજનો મહિમા છે. મહારાજ કેવા હતા એને લીધે, મહારાજે તો મોક્ષનો સાગર ખોલ્યો, પરબ નહીં, ટાંકી નહીં, નદી નહીં, સાગર, મોક્ષ મોક્ષ મોક્ષ. એમના સંબંધે જે આવે બધા, આમ જરાક પણ મહારાજે કહ્યું કે અવગુણ ના લે, બીજું કાંઈ ના જાણે પણ અવગુણ ના લે, આ સત્સંગમાં આવે ને અવગુણ ના લે, ધામમાં બેસી જાય. અને આપણે બેસ સંબંધમાં હોઈએ પણ અવગુણ લઈએ, વિલંબ થાય. મારે દયારું છે પણ વિલંબ તો થાય. આપણે સીધે રસ્તે જતા હોય અને પછી ફંટાઈને આમ જઈએ
તો વિલંબ તો થાય જ ને એટલા માટે. પણ ભગવાન બહુ દયાળુ છે, બહુ દયાળુ. આપણા ગુના સામે જોયા નહીં, આપણી કરણી સામે જોયું નહીં, આપણે ગમે એવા હોય અભૂત અજ્ઞાની બધી આ બધી રીતે જોવા જઈએ તો કોઈ લાયકાત નથી, આપણે કોઈ લાયકાત નથી, છતાં ભગવાનને સ્વીકારે આપણને. અને લાયકાતમાં તો મહારાજને આટલું જ જોઈતું હતું, એમને વિશે નિષ્ઠા થઈ જાય. આખા વન વિચરણમાં ફર્યા, બધા કર્યું, કેટલાય લોકો મળ્યા હશે, પણ નિષ્ઠાનો અભાવ એ રહી ગયા. અને મહારાજ પશ્ચિમ દેશમાં પશ્ચિમ ભૂમિમાં આવ્યા, અને હજુ વધારે પશ્ચિમ બાજુ જઈ રહ્યા છે. પણ એ જે મહારાજે જોયું, આંબા ઉપર ચડીને જોયું કે આ મુમુક્ષુ તો અહીંયા છે. મુમુક્ષુ એટલે મોક્ષધારી, મોક્ષના અધિકારી, એ તો પશ્ચિમમાં એટલે ગુજરાતમાં છે. એટલે તરત જ જલ્દી જલ્દી સમેટીને અને પહોંચી ગયા 8 વર્ષે, અને આપણને લાભ આપ્યો. અને લાભ આપવામાં એક થોડી ગડબડ થાય છે, એમને તો લાભ આપવું છે, ખૂબ આપવું છે, પણ આપણા તરફથી ગડબડ થોડી થાય છે એટલે વિલંબ થાય છે. યોગી બાપાએ કહ્યું કે આ તમે લોકો એટલે યુવકો અમે હતા, સ્વામી કહે કે તમે આ ત્રીજો જન્મ છે આ સત્સંગમાં, અને હજુ જો આ નિર્દોષ બુદ્ધિ નહીં રાખીએ તો હજુ ચાલશે. એટલે કે ભગવાન તો નિર્દોષ છે, સર્વે ગુણે સર્વે દોષે રહિત, સર્વે ગુણે સંપન્ન એવા ભગવાન છે. એટલે ભગવાનની તો વાત થાય એમ નથી, પરના પર છે. પણ આપણે બધી દખલ થાય. મહારાજે કહ્યું કોઈ તો બંધો એવું નથી, તમે ગમે એટલી મોટી સાકરો લોઢાને એમાંથી ભગવાન બંધાય એમ નથી. પણ મહારાજ કે હું બંધાવું છું ક્યારે, એક દોરી હોય તૂટી જાય એવી દોરી હોય એનાથી બંધાવું, પણ ક્યારે કે ભગવાનને ઓળખે. ભગવાન મહારાજે કહ્યું કે

પર તો બીજા 2 કરોડ, 10 રૂપિયા પર 10 કરોડ, એટલે આપણે લાભ લાભે લાભ જ. પણ મારા એક શરત મૂકી કે હરિભક્તો, મારા જે કહ્યું કે ભગવાન, સંત અને હરિભક્તો, એમાં જેટલી પ્રીતિ તેટલું કારણ દેહ ટળે. કારણ દેહ તો ભૂકા કાઢી નાખે. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ કારણ દેહની વાત લખી જ નથી. એમાં પોતે જ કારણ દેહમાં હોય એટલે ક્યાંથી લખે. એટલે મહારાજે વાત કરી, મહારાજે કહ્યું કે ભગવાન, ભગવાન તો પ્રીતિ છે જ, સંત, સંતમાં પ્રીતિ છે, પણ હરિભક્તો અંદર અંદર ડખો કરે અને ક્લેશ પામે. હું તારું મારું અહમ મમતો ભરાય અને પછી ખેલ રચાય. અને બધી સેવા, બધી સેવા કરતા હોઈએ, ગમે એ સેવા કરતા હોઈએ, પણ અહમ મમતો ભરાય એટલે જોયેલો તમારે, એટલે તારા ઉડે બધા એવું થાય. પણ ત્યાં આપણે સ્વભાવ કંટ્રોલમાં રહે, અને સ્વભાવ કંટ્રોલમાં એટલે મહિમા, સંબંધનો મહિમા. હરિભક્તો અરસપરસ એકબીજાનો મહિમા સમજે તો કામ થાય. અને મહિમા સમજને બદલે બીજું ડખાડખ થાય, છેટું પડે, ધામથી ઘણા છેટા પડે. એટલે મહિમા સમજીને દરેકમાં આવી વાત છે મહારાજે કહ્યું. અને સંતો, ગુણાતીત પરંપરા બધાએ મહિમાની વાત કરી. આજે અમે વોકિંગ કરતા તે વખતે તો યોગીઓ પર કેટલો બધો મહિમા કહે, કેટલો બધો મહિમા કહે, દાસ ભાવ આવે એનાથી બધું કામ થાય. જરાક અહમ અહંકાર આવે થોડેક મૂછ મરે ને ચપટ ચપટ થઈ જાય. એટલે એવું આપણે ના કરો. હરિભક્તો પરસ્પર મહિમા, ખૂબ મહિમા સમજીને, અને એમાં જાય છે શું, અવરાઈ કરીએ એટલી ખોટ, અને સવરું સવરી સમજણ રાખીએ એટલું માલમ માલ થાય. મહારાજે કહ્યું, ટૂંકમાં મહારાજે કહ્યું કે દરેક વિશે દીવભાવ રહે એ જ બ્રહ્મવિદ્યા. બ્રહ્મવિદ્યાની વાત છે કે દરેકમાં દીવભાવ રહે એ જ બ્રહ્મવિદ્યા. યોગી આપાએ કહ્યું કે દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખે એ આપણી સેવા. સેવામાંય ગણાય, આપણે અમમ કરીએ સેવા નહીં. સેવા અમમ કરતા કરતા અહીંયા આવી જાય. સેવા એટલે નિર્દોષ બુદ્ધિ, જે દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખે એ આપણી સેવા. કેટલી ગજબની વાત કરી. પણ એ આપણે આ આ વસ્તુ આ કાનમાં ધરતા જ નથી અને જીભમાં ઉતરતું જ નથી. ઉપરથી અહીં અથડાઈને પાછો જતો રહે. પણ આટલું જ છે, બીજું કાંઈ નહીં. આટલું જ, દરેકનો મહિમા સમજીએ, સંબંધનો મહિમા. બીજા કોનો સંબંધ છે? અત્યારે આપણે આ અમેરિકાનો પ્રેસિડેન્ટ આવ્યો હોય એની સાથે જે હોય એનો મહિમા સમજે છે. ગમે હોય એને કેટલો મહિમા આપણે સમજીએ. તો આ ભગવાન આવે, ભગવાનની સાથે જે બધું હોય એનો યોગી આપણે ચોખ્ખું કહ્યું કે ગુરુને માનવા અને હરિભક્તને ઠેબેવડાડવા, સંબંધનો મહિમા. એટલે આજે આ ખામી છે આપણે. હવે એકબીજાનો મહિમા સમજીએ, અમે કેટલો આનંદ આવે. જો તમે બેઠા છો, બાજુવાળો

માટે એલર્જી હોય તમારે તો મજા ના આવે. આટલો તો કેટલો ધામધૂમ થઈ છે, પણ તો બાજુવાળો હોય ઊંચો નીચો ઊંચો નીચો થયા જ કરે, ઊંચો નીચો થયા જ કરે, મજા જ ના આવે. આ લઠવાઈ ક્યાંથી આવ્યો? એ બધા ભાવ કાઢી નાખે. એટલે અને ભગવાનનો સંબંધ પામે, ભગવાનના સંબંધને લાકડું લોડું જે હોય બધું, મહારાજે કહ્યું કે ઉદ્ધવજી જેવા હોય સત્સંગની બધી જ વાત દિવ્ય સમજે છે, બધી જ લોડું લાકડું જળ ચેતન બધું દિવ્ય સમજે છે. ચેતન દિવ્ય એટલે ચેતન સમજે, મૂર્તિમાન આ ગાજી તક્યા નથી, બધું મૂર્તિમાન છે એવું સમજે. એટલે ઉદ્ધવજી જેવા એટલે આ ટૂંકમાં બધું દિવ્ય છે, દિવ્ય છે. શ્રીજી મહારાજ પોતે વાત કરી છે, મહારાજે કહ્યું કે ભલે મારી સેવા ના કરતો હોય, મહારાજે ભલે મારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો અમે અતિશય સેવા કરી એમ માની લઈએ છીએ. જો આપણે ભલા બેઠા છે, અમે તો ઇન્ડિયા હતા ને તમે અહીંયા લંડન છો, અમેરિકા છો, કેટલા દૂર દૂર, પણ તો એકબીજાના ગુણગાન ગાય કે ઇંગ્લેન્ડમાં હરિભક્ત છે, આવા છે, અમેરિકામાં આવ્યા છે, અને પોતે બાજુમાં હોય એનો પણ કે એનો પણ મહિમા સમજે. મહારાજ કે અતિશય સેવા કરી એમ માની લઈએ છીએ, તમને આ કોઈ જરૂર નહીં, આગા પાછા થવાની જરૂર નહીં, જ્યાં બેઠા છો ત્યાં જ બેઠા, પણ હરિભક્તના ગુણ ગાઓ, મારે કે અતિશય સેવા કરી માની લે. એટલે ભગવાન વાત કરે છે, ભગવાન ભાઈએ આપણે ધ્યાન આપો, બીજું ક્યાં ધ્યાન આપે. આપણે 70 જણનું અવગુણ સાંભળીએ એટલે આપણું ભેજો જેવું થઈ જાય, પછી સાચી વાત એ ના થાય, ભગવાન કહેતો એમ મનાય નહીં એવું થઈ જાય. એટલે ભગવાનની વાત, ભગવાને મહિમા મહિમા મહિમા જ વાત કરી છે, હરિભક્તનો સંતોનો એટલો બધો મહિમા કહે છે. બીજી વાત કરી મારે કે ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય, જોજો ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય. એટલે અપાર કૃપા ક્યારે થાય? એમને એમ થતું હશે કેટલી સેવા કરી, કેટલું બધું રાજીપો લીધો હોય તો અપાર સેવા થાય. પણ મહારાજ કહે કે ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય પણ જો હરિભક્તનો અવગુણ લે ધામમાં ના જાય. પછી જો લાલો પાડો હતો મહારાજને, મહારાજે કહ્યું કે લાલા તને અંત કાળે હું જાતે તેડો આવીશ, જાતે સ્વયં, અને હાથ પકડીને લઈ જઈશ. એટલે કેટલો રાજીપો લીધો હશે, કેટલો રાજીપો. આવી સ્થિતિ પામવા માટે સામાન્ય રાજીપો નથી, મહારાજ જાતે કહે છે હું જાતે લેવાઈશ, હાથ પકડીને ધામમાં લઈ જઈશ. છતાં ભૂત થયો, ભૂત થયો, આટલો તો રાજીપો, કેટલું કેટલી કમાણી કરી હશે અબજો રૂપિયા, અને એક જરાકમાં ખોઈ નાખે. તો જો આપણે આ હરખા રહેવું, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આપણે જે નીતિ નિયમ પાળવા, આપણે આજે મહારાજે કહ્યું, અને નિશ્ચય, નિશ્ચયમાં આ બધું આવી જાય છે, નિર્દોષ બુદ્ધિ, બધાનો મહિમા સમજવો, અને સમસૃદ્ધભાવ એકતા રાખવી, આ બધું આ નિશ્ચયમાં આવી જાય છે. નિશ્ચયમાં ખામી હોય તો અમારો ડખો થાય,
એવું મહારાજે વાત કરી, ચોખ્ખી વાત કરી છે. એટલે આપણે ભગવાન સામેથી ઢગલા બંધ પૈસા આપે છે, પાઉન્ડ આપે છે, અને છતાં આપણે ના પાડીએ એ કેવું કહે? તો જવાબ, આ સત્સંગ ખરેખર મહારાજ સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજ કેટલા દિવ્યતા રેલાય છે, દિવ્યનો સાગર ઠાલવી દીધો છે, અને છતાં આપણે કોરા રહી જઈએ તો કેવું કહેવાય? આટલું બધું સાધન છે, ક્યાં હાથ નાખો ત્યાં દિવ્યતા દિવ્યતા આ બધું હાથમાં આવે એવું છે, છતાં કોલસો હાથમાં તો કેવું કહેવાય? તો જો આપણે આટલું જ કરવાનું છે કે દરેક હરિભક્તમાં નિર્દોષ બુદ્ધિ રાખવી, અરસપરસ અરસપરસ મહિમા સમજો, એકબીજાનો ખોદડી નહીં, કાંઈ નહીં. તો ભગવાન રાજી થાય ને ભગવાન રાજી થાય એટલે મેં પતી ગયો. એટલે આપણે હાથમાં જ છે મોક્ષ, અને આમ ખોલીએ તો ચકલી ઉડી જાય એવું છે. તો જો આપણે બંધ મુઠ્ઠી રાખવી અને આ સત્સંગના સાવ સહેલી વાત છે. મારા કે અવગુણ ના લે, અવગુણ ના લો તમે, અને બધું જેમ ચાલતું હોય એમ ધ્યાન ના રાખીએ અવગુણ પદે, તો અક્ષરધામમાં અક્ષરધામમાં અક્ષરધામની પ્રાપ્તિ થઈ છે એ મહારાજે સ્પષ્ટ વાત કરી છે. એટલે આપણે બધું ચોરણી ચીકણું કરવું એના કરતાં સીધે સીધું આ મોક્ષની વાત છે. અને જે તમારે જોવાનું કરવાનું છે એ મહારાજ કહે કે અમારામાં જ છે, આ બીજું બધું કોઈ માલ નથી, બીજા આડાવરી જોવાનું જ નથી. શ્રી મહારાજ સ્વામી અને પ્રમુખ સાહેબ મહારાજ સામે દ્રષ્ટિ કરવી કામ થઈ જાય. સહેલાન સાહેબ મહારાજ

સ્વામિનારાયણ ભગવાનના અત્યંત લાડીલા કૃપા પાત્ર અને સખા સમા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જીવન ઉપર આપણે ગઈકાલથી જોઈ રહ્યા છીએ. બ્રહ્માનંદ સ્વામી એમનો જન્મ ખાણગામમાં થયેલો છે. માતા પિતાનું નામ લાલુબા અને શંભુદાનજી છે. નાની ઉંમરમાં જ એમનું વાકદાન વિધિ વૈશાળ વિધિ કરવામાં આવે છે. અહીંયા આગળ એક દિવસ રાત્રે માતા પિતાને સ્વપ્ન આવે છે કે તમારા બાળકને ભુજમાં પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે મોકલો, અને જો આ સ્વપ્ન સાચું હોય તો તમારા ઘરે આવતીકાલે એક બ્રાહ્મણ આવશે અને એ પણ આવી જ વાત કરશે. એક અજાણ્યો બ્રાહ્મણ બીજે દિવસે સવારે ત્યાં આવે છે અને માતા પિતાને જે સ્વપ્નમાં દર્શન થયા છે, જે વાત સાંભળી છે, એવી જ વાત આ બ્રાહ્મણ પણ કહે છે. એટલે માતા પિતાને ખાતરી થાય છે કે બાળકને ભુજ ભણવા મોકલીએ. એકનો એક બાળક છે, અત્યંત લાડકોડથી ઉછેર્યો છે, મોટો કર્યો છે, એ બધું તો ઠીક, પણ સૌથી વિશેષ તો એ બાળકની અંદર દૈવી ગુણો છે. એ બાળકે સમગ્ર ખાણ ગામને ઘેલું લગાડેલું છે. એટલે માતા પિતાને તો બાળક પ્રિય છે, પણ સમગ્ર ગ્રામ્ય જનતાને પણ આ બાળક અત્યંત પ્રિય છે. એ બાળક જો ગામનો ત્યાગ કરીને દૂર દેશ ભણવા માટે જાય તો એમના કુટુંબીજનોને પણ ભણે એ ગમે, પરંતુ પોતાથી દૂર થાય એ ગમતું નથી, એ ઈષ્ટ નથી. માતા પિતા ખૂબ વિચાર કરે છે કે શું કરવું, બાળકને ભણવા માટે દૂર મોકલવો કે નહીં. ભણવું એ ભવિષ્યની વાત છે, ભણે તો એનું ભવિષ્ય ખૂબ ઉજળું છે, અને ગામમાં એવી કોઈ વ્યવસ્થા નથી. હવે શું કરવું? અંતે કઠણ કાળજું કરીને નિર્ણય લે છે કે બાળકને ભણવા તો મોકલવો છે. સંસારી માટે અભિજ્ઞાન શાકુંતલની અંદર કણવ ઋષિ એક શ્લોક કહે છે કે ગૃહસ્થને પોતાના સગા સંબંધી પોતાથી દૂર થતા હોય ત્યારે કેવું દુઃખ થાય. કણવ ઋષિ પોતાનો એક સ્વાનુભવ કહે છે. એમને ત્યાં એક પાલક પુત્રી શકુંતલા નામની એક કન્યા આશ્રમમાં મોટી થાય છે અને ઉંમર થતાં એના લગ્ન થાય છે, અને પછી એમને દુષ્યંત રાજાની સાથે પરણાવવામાં આવે છે. અને જ્યારે શકુંતલાને વળાવવાની આવે છે ત્યારે કણવ ઋષિની આંખમાં આંસુ આવે છે. એટલે પોતે એવું કહે છે કે હું તો એક હું તો વરણ્યની અંદર વનની અંદર રહેવાવાળો એક તપસ્વી છું. આ જે દીકરી છે એ મારી નથી, એ હું જાણું છું. વળી મેં સમગ્ર સંસારનો ત્યાગ કર્યો છે, એટલે પણ સંસારીઓ સાથેનો મારો બીજો વિશિષ્ટ કોઈ સંબંધ ન હોય. છતાં પણ આજે આ શકુંતલા જ્યારે જાય છે ત્યારે મારા મનની અંદર કેવું દુઃખ થાય છે. પોતે કહે છે, યાસ્યત્યદ્ય શકુંતલે પતિગૃહે યાસ્ય

હું તો એક વનની અંદર રહેવાવાળો અનાસક્ત વિરાગી છું, છતાં પણ મને જો આવું દુઃખ થતું હોય તો ગૃહસ્થને કેવું દુઃખ થતું હશે? અહીંયા આગળ માતા પિતાને ખૂબ દુઃખ છે, પરંતુ આગંતુક જે ભૂદેવ છે એ બંનેને આશ્વાસન આપે છે કે તમે ચિંતા ન કરો, તમારા બાળકને હું જીવની જેમ જતન કરીને સાચવીશ, એની સાર સંભાળ રાખીશ. વળી એના જે વિદ્યાગુરુ છે અભયદાનજી, એ પણ તમારી જ જ્ઞાતિના છે, એટલા માટે એમને પણ હું એવી ભલામણ કરીશ અને આ પ્રમાણે એનું ખૂબ ખૂબ ધ્યાન રાખશે. તમારા બાળકને નિસંકોચ વિદ્યાભ્યાસ માટે મોકલો. અને વિદાયની વેળા આવે છે, આખું ગામ લાડુદાનજીને વળાવવા માટે આવે છે. કોઈના લગ્ન થતા એને હાથમાં શ્રીફળના નાળિયેર અને સાકરનો પડો આપે એવી રીતે નાના લાડુદાનજીના હાથમાં સાકર અને શ્રીફળ આપવામાં આવ્યું છે, ગળામાં હાર પહેરાવ્યા છે. આખા ગામની તમામ બજારોની અંદર એમને ફેરવવામાં આવે છે, બધા જ એને હારથી, હીરા મોતીના હારથી વધાવે છે, વારણા લે છે, શુભેચ્છાઓ પાઠવે છે. આંખમાં અશ્રુ સાથે લાડુદાનજીને ભુજ ભણવા માટે વિદાય આપે છે. અજાણ્યા જે ભૂદેવ છે ને, એ ભગવાનના સ્વરૂપે ભગવાન પોતે જ આવેલા છે, પરંતુ કોઈને ખબર નથી કે આ ભગવાન છે. ભૂદેવની સાથે ભણવા માટે લાડુદાનજી આ પ્રમાણે નીકળ્યા. શંભુદાનજી એને છેલ્લે ગામની ભાગોળે શીખ આપે છે. ચાર વસ્તુ કહે છે, એક ભણવામાં એક ચિત્ત એકાગ્ર થજો, આપણા કુળનું જ્ઞાતિનું ગૌરવ વધારજો અને અહીંની કંઈ ચિંતા કરતા નહીં, તમારી વિદ્યામાં ખૂબ પારંગત થાવ એવા મારા આશીર્વાદ છે. આવી રીતે ખિન્ન હૃદયે આ પ્રમાણે શંભુદાનજી પોતાના એકના એક વાલસોયા દીકરાને રજા આપે છે. રસ્તાની અંદર ભૂદેવ અને લાડુદાનજી ચાલ્યા જાય છે. ભૂદેવ લાડુદાનજીને રસ્તામાં વાતો કરે છે, વિચરણની વાતો કરે છે, જે રસ્તામાં પસાર થાય છે, એટલી રસપ્રદ વાતો છે કે લાડુદાનજીને પોતાનું ઘર, રસ્તાનો થાક એ બધું જ પળવારમાં ભૂલી જાય છે અને ભૂદેવની સામે અકારણ પણ વારે વારે જોતા જાય છે. થોડાક આગળ ચાલતા એકવાર બંને રસ્તામાં ચાલ્યા જાય છે અને લાડુદાનજીને ભૂદેવનો સ્પર્શ થાય છે. એનો સ્પર્શ એટલે કે આમ અડે છે, બસ એના સ્પર્શ માત્રથી એનું જે વિરહનું દુઃખ, વિરાગ્નિ, એ પળ માત્રમાં ગાયબ થઈ જાય છે. અને જાણે એ પોતાના ઘર, કુળ, કુટુંબનો ત્યાગ કર્યો જ નથી એટલા સ્વસ્થ બની જાય છે. ભૂદેવની વાતો સાંભળવામાં એમને ખૂબ રસ પડે છે. ભૂદેવજી પણ એમને ખૂબ સારી આ બધી વાતો કરતા જાય છે. બંને જણા ઘોડા ઉપર બેઠેલા છે, ઘોડેસવાર છે, અને આગળ ચાલતા અંબાજીના સ્થાને બેસણું કરી, સંધ્યાટીમણ કરી રાત્રે ફરીથી આ પ્રમાણે આગળ ચાલે છે અને એક જગ્યાએ રાતવાસો કરે છે. અને થોડી વારમાં ભૂદેવ તો ઊંઘી ગયા, લાડુદાનજીને ઊંઘ આવતી નથી. લાડુદાનજી વિચારે છે કે માતા પિતા શું કરતા હશે, એમના મિત્રો શું કરતા હશે, એવી બધી એને થોડીક ચિંતા થયા રાખે છે. અને વળી અજાણી ભૂમિમાં, અહીંયા તો કોઈ પલંગ નથી કે કોઈ એવી બીજી સુવિધા નથી, વ્યવસ્થા નથી, એટલે એને થોડીક ઊંઘાવવામાં વાર લાગે છે. એવામાં ભૂદેવના ચરણમાંથી, જમણા પગમાંથી તેજ નીકળે છે અને આખો ઓરડો તેજથી ભરાઈ જાય છે. લાડુદાન વિચાર કરે છે કે આટલી બધી લાઇટ, પ્રકાશ ક્યાંથી? એ વખતે લાઇટ નહોતી, લાઇટની શોધ જ નહોતી, ભારતમાં તો લાઇટ આવી જ નહોતી, આટલી બધી લાઇટ ક્યાંથી? એટલે ખૂબ વિચાર કરે છે અને જોયે છે તો ભૂદેવના જમણા પગમાંથી આ લાઇટ નીકળી છે, એટલે જમણા પગનો આમ સ્પર્શ કરવા માટે જાય છે અને જેવો સ્પર્શ કર્યો
તો ભૂદેવ જાગી ગયા. જાગી ગયા એટલે લાડુદાનને પૂછ્યું કે કેમ ઊંઘ નથી આવતી, બીક લાગે છે? ત્યારે લાડુદાનજી કહે છે કે દેવી પુત્રને ડર તો હોય નહીં, અમે દેવી પુત્ર છીએ, અમને કોઈ બીજો તો ડર નથી. પણ ભૂદેવ કહે છે, પણ શું? તો કે આપના ચરણમાંથી તેજ નીકળ્યું. તેજ મારા ચરણમાંથી? હોય જ નહીં. તો કે હા, આપના ચરણમાંથી તેજ નીકળ્યું, એનો હું સ્પર્શ કરવા ગયો અને આપ જાગી ગયા. એ સમયને વિશે આ ભૂદેવ એમ કહે છે કે આ તેજ મારું નથી, પણ હું મારા ગુરુને યાદ કરું છું ને, તો એવા સમયે આવી રીતે તેજ દેખાય છે, પણ મારું તેજ નથી. એવું કહી અને લાડુદાનજીને આ ભૂદેવ એ જ ભગવાન છે એવો રખેને ભાવ થઈ જાય એટલા માટે આવી વાતો કરી, અને એના મનને પાછું આ પ્રમાણે બીજે જોડી દે છે. બીજે દિવસે બનાસ નદી પાર કરી અને પાલનપુર આવે છે. પાલનપુર આવીને એક કોઈ ખેડૂતને ત્યાં આ પ્રમાણે રાતવાસો કરે છે. હવે ત્યાં બને છે એવું કે ખેડૂતને પણ એક જ દીકરો હતો, અને ખેતીકામ કરવા જતાં એ દીકરાને સર્પદંશ થયો અને યુવાન છોકરાનું મૃત્યુ થયું. જે દિવસે ભૂદેવ અને લાડુદાનજી એમના ઘરે અતિથિ થયા છે એ જ દિવસે આ યુવાન ખેડૂતના દીકરાનું મૃત્યુ થાય છે. એટલે બધે જ રોકકળાટ થાય છે, ખૂબ રડે છે, રુદન કરે છે. એ સમયને વિશે લાડુદાનજી ભૂદેવને કહે છે કે પ્રભુ, એટલે ભૂદેવ ચમકે છે કે આને કંઈક ખબર પડી ગઈ કે શું. એટલે પોતાનું જે કંઈક એમને દિવ્યતા આવ્યું હોય ને એ ખેંચી લે છે. પણ લાડુદાનજી કહે છે કે તમે ચમત્કારી તો છો જ, આપણે આના અતિથિ થયા છીએ, તો એવું કંઈક કરો કે આ જે યુવાન પુત્ર મરી ગયો છે તો એ જીવતો થાય. એટલે ભૂદેવ કહે છે કે એવું તો શક્ય ન બને, પણ ભગવાનની પ્રાર્થનામાં શક્તિ છે, અને પ્રાર્થનામાં એવું બળ છે કે જો પ્રાર્થના કરીએ તો જીવતો થાય. પરંતુ આ છોકરો મરી ગયો છે એની ખાતરી શું? એટલે એમની પાસે જાય છે. એમની પાસે જાય છે તો ખેડૂતને બીજા બધા રડતા હતા, એટલે ભૂદેવે કહ્યું કે જો ભાઈ, સર્પ કરડે ને માણસ કોઈ દિવસ મરે નહીં. સર્પનું ઝેર જરૂર ચડે, અને ઝેર ચડે ને એટલે માણસ બેભાન થઈ જાય, અને એને ઘેન ચડે એટલે કે અત્યંત એ નિદ્રાધીન થઈ જાય, ગાઢ સુષુપ્તિમાં જતો રહે, પરંતુ એ માણસ મરી નથી જતો હતો. લાવો એમની નાડી તપાસીએ. અને આ પ્રમાણે નાડી તપાસે અને ખેડૂતને વાત કરે છે કે મેં સાંભળ્યું છે કે બધા સર્પ ઝેરી હોતા નથી, 90% સર્પમાં ઝેર હોતું જ નથી, અને અત્યારે પણ સર્પ વિદ્યાના જે જાણકાર છે એ પણ આ જ વાત કરે છે કે બધા સાપ ઝેરી નથી. સાપનો એટલો ડર છે કે એના ડરને કારણે જ માણસ મરી જાય છે. આવી બધી એમને વાત કરી, અને પછી આ ભૂદેવ છે ને એવું કહે છે કે જો કંઈ કોઈની પાસે મોરપીંછ હોય તો લાવો. એટલે મોરપીંછ મગાવે છે, અને આમ જ એના શરીર ઉપર મોરપીંછ ફેરવી અને એક વાત કરે કે ભોળ્યો નાથ ભેળો હોય તો છોકરો બેઠો થાય. આપણી સાથે જો ભોળ્યો નાથ એટલે કે શંકર ભગવાન એ જો આપણી સાથે હોય ને તો આ યુવાન છોકરો બેઠો થાય. અને થોડી વારની અંદર પેલો યુવાન છોકરો બેઠો થાય છે. લાડુદાનજી ભૂદેવની સામે જોઈ રહે છે કે આ પીછું, અને આ જે કંઈ કર્યું ને એ તો ખાલી મને બનાવવા માટે કર્યું છે, પણ જરૂર આની અંદર કંઈક દૈવી શક્તિ છે. પરંતુ ભૂદેવ એટલા બધા ચપ્પળ અને હોશિયાર છે કે લાડુદાનજીને પોતાનો કોઈ ખ્યાલ ન આવે એ પ્રમાણે હંમેશા વર્તે છે. આગળ ચાલતા બપોરના સમયે રસોઈ બનાવે છે ભૂદેવ પોતે. એમણે બનાવેલી રસોઈ લાડુદાનજી જમે છે, એટલે એના અંતરની અંદર જે ગાઢ સંકલ્પ કે બીજા કોઈ પણ જે વિચાર હતા ને એ બધા લય પામી જાય છે. મુક્તાનંદ સ્વામી એમના પદની અંદર કહ્યું છે, ભગવાનના પ્રસાદનો, મોટા પુરુષના ચરણ સ્પર્શનો, એના દર્શનનો કેટલો મહિમા છે.

મોટા પુરુષના ચરણનો સ્પર્શ કરીએ, એના દર્શન કરે, કે એમનો આપેલો એમનો ધરાવેલો જે પ્રસાદ એ જો ખાવામાં આવે તો આ પ્રમાણે આપણા અંતરના બધા જ ઘાટ સંકલ્પ બંધ થઈ જાય છે. જગત સંબંધી જો ભોગ ભોગવે તો વિચાર અને વિકાર ઉત્પન્ન થાય, અને ભગવાનનો ધરાવેલો પ્રસાદ ખાય ને તો વિકાર અને વિચાર શમી જાય. આવી પ્રસાદની અંદર શક્તિ રહેલી છે. ચાલતા ચાલતા આગળ મચ્છુકાંઠાના માળિયા ગામની અંદર આ પ્રમાણે લાડુદાનજી અને ભૂદેવ પોતે પધારે છે. માળિયા ગામની અંદર ઠાકોર સાહેબ એમનું સ્વાગત કરે છે અને રોકાવા માટે ખૂબ આગ્રહ કરે છે. એ સમયને વિશે ભૂદેવ પોતે લાડુદાનજીનો મહિમા કહે છે કે આ ખાણ ગામના નાના લાડુદાનજી બહુ ચમત્કારી બાળક છે અને એમની પાસે ઘણી બધી વિદ્યાઓ છે. વિશેષ કરીને દરબારોની અંદર અશ્વવિદ્યાની અંદર જે નિપુણ હોય એની વિશે વધારે જલ્દી સ્નેહ થાય, સજાતીયપણું જલ્દી આવી જાય. તો એવી બધી કેટલીક વાતો થઈ અને આ પ્રમાણે માળિયા ઠાકોરને ખૂબ એમના પ્રત્યે ભાવ થયો. એમણે કહ્યું કે તમે અહીંયા એક રાત રોકાવ અને આ બાળકની અંદર જે કવિ શક્તિ છે એનો અમને પણ લાભ આપો. ભૂદેવે એવો બધો મહિમા કહેલો એટલે ઠાકોર સાહેબે સાંજના સમયે મોટી સભાનું આયોજન કરી દીધું અને સભામાં જવાનું હતું. એ સમયે લાડુદાનજી ભૂદેવને કહે છે કે ચાલો આપણે સભાનું આયોજન કર્યું છે તો ત્યાં આગળ જઈએ, તમે થોડી વાત કરજો અને હું એકાદ કવિત રજૂ કરીશ. ત્યારે ભૂદેવ કહે છે કે મારી તબિયત નાદુરસ્ત છે, મને આજે ઠીક નથી એટલે તમે એકલા જાઓ. અને લાડુદાનજીએ જોયું તો ભૂદેવના શરીરની અંદર બરાબર ઠીક નહોતું એટલે પછી ન છૂટકે લાડુદાનજીને એકલાને આ પ્રમાણે સભામાં જવાનું થયું. અને સભામાં જઈને એણે એવી રીતે કવિતાઓ રજૂ કરી, એવા છંદ દોહા લલકાર્યા કે અત્યાર સુધીના ઇતિહાસમાં એ ગામની અંદર ઘણા બધા ભાટ ચારણો અને કવિઓ આ પ્રમાણે આવેલા, સંગીતના ઘણા બધા જલસા થયેલા, પરંતુ આવું ને આટલું સુંદર કોઈ ન થકી સાંભળવા મળેલું નહીં. એટલે આ પ્રમાણે માળિયાના જે ઠાકોર સાહેબ છે ખૂબ રાજી થાય છે અને તેઓ શ્રી નક્કી કરે છે કે મારે લાડુદાનજીને કંઈક ભેટ આપવી. ઘણી બધી ભેટ સોગંદો અને આ બધું એને આપે છે. એવું કહેવાય છે 151 સુવર્ણ મુદ્રિકા, જરિયાની પોશાક, સોનાના કડા, વીંટી, કાશ્મીરી શાલ, સાચી જરીનો સોનેરી સાફો, આટલું બધું અને એ ઉપરાંત બે ઘોડીઓ પણ એમને ભેટ આપે છે. આટલું બધું કર્યા પછી ત્યાંના રીત રસમ પ્રમાણે હવે છેલ્લે કસુંબાને હોકા એ લઈ અને ડાયરામાં બધે ફરે છે. કાઠિયાવાડની અંદર આજે પણ ગુજરાતની અંદર બધે જ ભજનનો પ્રોગ્રામ હોય ત્યારે આ જો હોકા બીડી કે કસુંબા ન ઘોળાય ને તો ત્યાં સુધી ભજન અધૂરું હોય એવું લાગે. એટલે આખી રાત ભજન બોલાવે ને સવારે કૃષ્ણપ્રિય સ્વામી કે એમ જો ત્યાં સાવરણીને વાળવામાં આવે ને તો એક તગારું ભરાય એટલા બીડીના સિગારેટના ઠૂઠા ત્યાંથી મળે. અહીંયા આગળ પણ આવી રીતે હોકો ભરી અને લાડુદાનજીને આપવામાં આવે છે. ત્યારે લાડુદાનજી કહે છે કે હું તો આ રીતે કોઈ વ્યસન રાખતો નથી અને મારાથી આ પીવાય પણ નહીં. બહુ આગ્રહ કરે છે દરબારોને એવું હોય કે મારો હાથ ખાલી ન જવો જોઈએ, અપમાન લાગે. લાડુદાનજી પોતાની ટેકની અંદર ખૂબ આ પ્રમાણે અડગ રહે છે. દરબાર વિશેષ રાજી થાય છે અને પછી એવું કહે છે કે હવે જો અહીંથી જે તમારે જવાનું છે એ થોડીક કચ્છની વાટ શરૂ થાય છે તો ત્યાં આગળ ઘોડા પણ બહુ કામમાં આવશે નહીં, એટલા માટે હું તમને એક ઊંટ આપું છું અને બે ઘોડા હું સાચવું છું ને પછી તમે જે જગ્યાએ જાઓ છો ત્યાં આગળ હું મોકલી આપીશ એમ કરી. અને આ પ્રમાણે એમને એક ઊંટ આપે છે. બીજે દિવસે સવારે ભૂદેવ અને લાડુદાનજી ઊંટ ઉપર બેસી અને આ પ્રમાણે આગળની વાટે જવા તૈયાર થાય છે. ભૂદેવ જ્યારે ઊંટ ઉપર બેઠા અને લાડુદાનજી નીચે હતા તો ભૂદેવે લાડુદાનજીને એક હાથે આમ કરીને ઊંટ ઉપર ખેંચી લીધા. સામાન્ય રીતે બાળક નીચે હોય એને એક હાથથી આમ ઊંટ ઉપર બેસાડવું એ શક્ય નથી, પણ આવી રીતે જ્યારે ખેંચી લીધા ત્યારે ત્યાં જે કેટલાક ઊભા હતા એ બધા માણસોને આશ્ચર્ય થયું અને આ પ્રમાણે કહ્યું કે તમારા કાંડાની અંદર ખૂબ જોર છે, આ કાંડ તમારા કાંડામાં ખૂબ જોર છે કે તમે આ બાળકને એક હાથે ખેંચીને ઉપર ચડાવી દીધો. એ વખતે ભૂદેવ કહે છે કે આ કાંડાથી તો કંઈકને ખેંચ્યા છે, આ જે કાંડું છે એનાથી મેં કંઈકને ખેંચ્યા છે
અને આ લાડુદાનજીને પણ એ જ રીતે ખેંચેલા છે અને આગળ પણ અમે ઘણાને ખેંચશું એવો એક અણસાર આ ભૂદેવ આપે છે. 13મે દિવસે અંજાર આ પ્રમાણે પહોંચે છે અને અંજાર જ્યારે પહોંચે છે ત્યારે એક નગર શેઠ ત્યાંના એ આ ભૂદેવ અને લાડુદાનજીનું સ્વાગત કરવા માટે સામે આવે છે. ઘણી બધી ભેટો લાવેલા હોય છે, રાજસ્થાની પોશાક આ તે બધું લાવ્યા હોય છે અને એ સમયની વિશે એ નગર શેઠ આ ભૂદેવ અને લાડુદાનજીને કહે છે કે અહીંના જે રા બાવા છે એનો હુકમથી હું આપ સૌને લેવા આવ્યો છું અને બંનેનો મને પરિચય આપો. ભૂદેવે પોતાનો પરિચય આપ્યો, લાડુદાનજીનો પરિચય આપ્યો અને પછી એમણે કહ્યું કે રા બાવાના હું હુકમથી આવ્યો છું અને આપનું સ્વાગત કરું છું અને હવે તમારે મારી સાથે આવવાનું છે. આટલું કહ્યું એટલે પછી ભૂદેવે કહ્યું કે હવે જે જગ્યાએ તમારે ભણવા જવાનું છે એના મૂળ માણસ તમને લેવા માટે આવી ગયા છે અને અમારી હવે ત્યાં જરૂર નથી અને મારે બીજું પણ કામ હોય અને હું અત્યારે હવે અહીંથી વિદાય લઉં છું. એમ કરીને ભૂદેવ ભગવાન રૂપે અત્યાર સુધી જે 13 દિવસ સુધી સાથે છે એ ભૂદેવ હવે આ પ્રમાણે છૂટા પડે છે અને હવે ભુજથી રા બાવાના જે મુખ્ય શિષ્ય તરીકે નગર શેઠ આ પ્રમાણે એમનું સ્વાગત કરવા માટે આવે છે. 14 દિવસ સુધી સાથે રહ્યા, એના સહવાસથી વિખાવટા પડતા આ રીતે લાડુદાનજીને થોડું દુઃખ થાય છે અને એમને વિશે આમ એમનું વૃત્તિ ખેંચાયેલી રહે છે. પરંતુ સામે જે શેઠ ઊભા છે ને એ શેઠ પણ એટલા જ આકર્ષિત છે કારણ કે શેઠ સ્વરૂપે પણ શ્રીજી મહારાજ જ આવ્યા છે. ભૂદેવનું રૂપ પૂરું કરી અને બીજા રૂપે હવે શેઠ તરીકે સામેથી ભુજ જ્યાં આગળ એમને ભણવા જવાનું છે ત્યાં લેવા માટે આવેલા છે. શેઠ અને લાડુદાનજી ઘોડા પર બેસી અને ભુજ તરફ આ પ્રમાણે પ્રયાણ કરે છે. શેઠ પોતે ભુજની અંદર પ્રવેશ કરતા ભુજિયા પર્વત, કચ્છી રાજ રજવાડું, ત્યાંનું જે વાસુકી નાગનું આખું ભુજિંગીનાથનો જે મોટો પર્વત છે એ બધાની વાત કરે છે અને વાતો કરતાં કરતાં અંજાર દરવાજાથી આ પ્રમાણે પ્રવેશ કરે છે. પ્રવેશ કરતા રસ્તામાં એમને સામે ગાય મળે છે, ગાયના શુકન થાય છે. શેઠ કહે છે કે તમારી વિદ્યા ખૂબ સફળ થશે, તમને સારા શુકન થાય છે. આવી રીતે કહી અને જે જગ્યાએ લાડુદાનજીને હવે ભણવાનું હતું ત્યાં આગળજી ત્યાં આગળ અભયદાનજીને ત્યાં એમનો મેળાપ કરી અને શેઠ કહે છે કે હવે આવતીકાલે આપણે મળીશું. એમ કરીને શેઠ પોતે પણ અદૃશ્ય થાય છે. અભયદાનજી સાથે એમનો પ્રથમ મેળાપ થાય છે. અભયદાનજી પિંગળ શાસ્ત્રના એટલા બધા ઊંડા અભ્યાસી હતા કે એમણે યોગશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, કામશાસ્ત્ર, માનસશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, સંગીત, ખગોળ, અશ્વ, ભૂસ્તર, શિલ્પ, સ્થાપત્ય આ બધા શાસ્ત્રોની અંદર એમણે માસ્ટર ડિગ્રી મેળવેલી છે. એવા ખૂબ ગુણિયલ, વિદ્યાવાન અને કુશળ એવા અભયદાનજીને જોઈ અને લાડુદાનજીનું અંતર ઠરે છે અને અભયદાનજીને પણ આ લાડુદાનજીને જોઈ અને પ્રથમ દર્શને જ એમને પણ કોઈ સારો ગુણિયલ શિષ્ય મળ્યો હોય એની એક ખાતરી થાય છે. સમય પ્રમાણે 2-3 દિવસ ગયા પછી આ પ્રમાણે બંનેનો વિદ્યાભ્યાસ એમનો વિદ્યાભ્યાસ શરૂ થાય છે અને વિદ્યાભ્યાસ શરૂ થાય છે એની સામે જ આ પ્રમાણે પ્રથમ વર્ષની અંદર ભણાવવાનો આપણે જેમ પ્રારંભનો કોઈ પણ ભણવાનો પ્રારંભ કરે, પ્રારંભ, પ્રવેશ, પરિચય, પ્રવેશિકા એ બધા જેમ સંસ્કૃતના ગ્રંથો છે એવી રીતે પિંગળ શાસ્ત્રીની અંદર પ્રથમ વર્ષની અંદર શું શું ભણવાનું છે તો એનો એક તો પહેલું અનેક અર્થ, એક જ શબ્દના અનેક અર્થ થાય એ અનેક અર્થનો એક કોર્સ એમને ભણવાનો છે. તો એ કોર્સની શરૂઆત કરે છે, એમાં કહે છે કે સિંહ એને કેટલા નામ હોય, સિંહને કયા કયા નામથી સંબોધાય. અભયદાનજી પ્રશ્ન પૂછે છે અને નાના લાડુદાનજી પોતાના કંઠે કહે છે કે કંઠીરવ ધરી કેસરી પુંડરીક હરિયક્ષ મૃગપતિ દ્વીપ વ્યાઘ્ર પુની પંચાનન પલભક્ષ. અભયદાનજી ખુશ થઈ જાય છે. એ કહે છે કે સિંહના બીજા કેટલાક નામ હોય, આપણે કદાચ જાણતા હોય તો સિંહ, કેસરી, હરિ બે ચાર નામ કદાચ આપણને આવડે, પરંતુ આ તો લાડુદાનજી તરત જ કહે છે કંઠીરવ, હરિ, કેસરી, પુંડરીક, હરિયક્ષ, મૃગપતિ, દ્વીપી, વ્યાઘ્ર, પંચાનન અને પલભક્ષ
એક પળની અંદર જ ગમે તેવું હોય એનું ભક્ષણ કરી જાય. આટલા નામ બોલે છે. ફરી કહે છે કે હાથીના એવા બીજા કેટલા નામ હોઈ શકે. હવે તો અભયદાનજીને પોતાને પણ જાણવાની જિજ્ઞાસા થાય છે કે હજી એમને ભણાવ્યા પહેલાં ખાલી આ તો પહેલો પ્રશ્ન પૂછે છે ને, આમ ટેસ્ટિંગ ચાલે છે કે ભાઈ આને મારે શું ભણાવવું, કેટલું એને આવડે છે. તો કે હાથીના બીજા નામ, તો તરત જ બીજો છંદ બોલે છે કે હરિત દંતી દ્વિરદ દીપ પદની વ્યાગ વ્યારન વ્યાલ કુંજર ઇંજ કુંભીકર સ્તંભે રંભ સુંઢાલ. અભયદાનજીને થાય છે કે ખરેખર અત્યંત ગુણિયલ શિષ્ય મને મળ્યા છે, મારી પાસે જે જે વિદ્યા છે હું અમને આ પ્રમાણે આપી શકીશ. પ્રથમ વર્ષના કોર્સની અંદર માન ગંજરી અમરકોશ રૂપદીપી મંગળ આ બધું જ ભણાવવામાં આવે. બીજા વર્ષની અંદર રસરાજ કવિપ્રિયા રસિકપ્રિયા ચમત્કાર ચંદ્રિકા ભાષાભૂષણ જગત વિનોદ રસ અલંકાર લખપત પિંગળ નાગ પિંગળ ડિંગળ પિંગળ ત્રટકબંધ વિકટબંધ અને ગુઢાર્થ કાવ્ય. આટલું ભણાવ્યા પછી ત્રીજા વર્ષની અંદર અવતાર ચરિત્ર પ્રવીણ સાગર રાજનીતિ ચિત્ર પ્રબંધ અવરોધ પ્રબંધ ખટવિધાન શતવિધાન પંચશત વિધાન સહસ્ર વિધાન તર્કશાસ્ત્ર માનસશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર સામુદ્રિક શાસ્ત્ર અને સંગીત શાસ્ત્ર આ બધું એમને ભણાવવામાં આવે. આપણે તો આ બધાના નામ બોલીએ તો પણ આપણને લાગે કે નામ બોલવા પણ અઘરા હોય છે. બ્રહ્મ સંહિતાની અંદર આ બધાનો ઘણો બધો પરિચય આપેલો છે અને એ પુસ્તક વાંચતો હતો તો મને એટલો બધો આનંદ આવતો હતો, આમ તો કશું સમજાતું તો હતું જ નહીં. એ જે વાંચતા હતા એમાં વાંચવાનો આનંદ આવતો પણ કશું સમજાતું હતું નહીં. પણ એક ખ્યાલ આવતો હતો કે કેટલું ને કેટલું કેવું અઘરું બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી આ પ્રમાણે ભણીને આવેલા છે અને એ બધામાં ભણ્યા છે એવું જ નહીં. ભણવાની દ્રષ્ટિએ જો ને તો ગઈકાલે પરિચય આપ્યો પ્રમાણે હું સંસ્કૃત 12 વર્ષ ભણ્યો છું, પણ અત્યારે કશું આવડતું હોય તો કાંઈ જ નથી આવડતું, બધું વોશ આઉટ થઈ ગયું, ભૂલી ગયા. સામાન્ય સંસ્કાર રહ્યા હોય, લાડુદાનજી એવું નથી ભણ્યા. ભગવાનની કૃપાથી એ જે કંઈ ભણ્યા છે ને બધું આત્મસાત છે અને જ્યારે ઈચ્છે ત્યારે યાદ કરે ત્યારે યાદ કરે ત્યારે ને આમ સંકલ્પ કરે ને આમ ધાણી ફૂટે એમ બધું જ બોલી શકે છે. જે જે ભણ્યા છે બધું જ એવી રીતે આ પ્રમાણે જાણે છે. એક એક વિષયની અંદર કેટલું એને ઊંડું જ્ઞાન છે. નવરસની અંદર નિપુણ બનેલા છે. હવે આપણે નવરસના નામ પણ મારા ખ્યાલ પ્રમાણે બોલવાય ને તો ક્રમમાં તો નામ પણ બોલતા ન આવડે. એક એક રસની અંદર કેટલા ઊંડા ઉતરેલા છે બ્રહ્મ સંહિતાની અંદર લખ્યું છે. એક રસ બીજા રસની સાથે મિક્સ થાય તો એની શું આડ અસર થાય, એ રસ ક્યારે રસ કહેવાય ક્યારે વિરસ કહેવાય ક્યારે શું કહેવાય અને એ રસ ઉત્પન્ન થવાના કારણ શું અને રસ ઉત્પન્ન થાય ત્યારે માણસના અંતરની અંદર કેવી ભાવનાઓ થાય, એટલી બધી ડિટેલમાં આ બધી વાતો એ જાણે છે અને એનું વર્ણન કર્યું છે કે આપણું તો મન પણ મૂંઝાઈ જાય. એવી જ રીતે એમણે જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. જ્યોતિષશાસ્ત્રની અંદર અત્યારે જ્યોતિષજ્ઞો જે કંઈ વાત જાણે છે ને એવી ને એટલી વાત લાડુદાનજી એ વર્ષની અંદર આ પ્રમાણે જ્યોતિષશાસ્ત્રની અંદર પણ શીખેલા છે. બીજું સામુદિક શાસ્ત્ર, સામુદિક શાસ્ત્રની અંદર પણ એ બહુ જ ઊંડા ઉતરેલા છે અને એટલા માટે જ એ જ્યારે બ્રહ્માનંદ બને છે ને ત્યારે એમની સામે કોઈ પણ વ્યક્તિ આવે ને તો એ વ્યક્તિને તરત પામી જાય છે, પારખી જાય છે. ભગવાનની અંદર પણ જે 64 કળાઓ હોય એમાંના આ એક કળા એમને સહજ રીતે વરેલી હોય છે. લાડુદાનજીને પણ આ એક કળા વરેલી હતી. એમાં સ્ત્રી કે પુરુષ કોઈ પણ સામે આવતો હોય એની ચાલ જોઈને એની આંખ જોઈને એના શરીરનો બાંધો જોઈને જે સામુદ્રિક ચિહ્નનો જાણનાર હોય ને એ તરત જ સામેની વ્યક્તિને ઓળખી જાય. આપણે જે સમાજની અંદર ભૂલ કરીએ છીએ, આપણને મુશ્કેલી થાય છે એ સામેની વ્યક્તિને સમજતા નથી. એટલે આજે સમાજનો જે બહુ મોટામાં મોટો પ્રશ્ન છે કે સામે અને સાથેની વ્યક્તિને આપણે સમજતા નથી. આપણે હંમેશા એવી ઈચ્છા રાખતા કે મને સમજે, પણ સામેની વ્યક્તિને જો સમજી શકાય તો મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય. સામુદ્રિક શાસ્ત્રને જાણવાવાળાને આ સહજ હોય. સ્વામીશ્રીના જીવનની અંદર તેઓ શ્રી સામુદ્રિક શાસ્ત્ર ભણવા ગયા હોય એવું નથી, પરંતુ આ ગુણ આપણને સહજ અત્યારે દેખાય છે
કે કોઈ વ્યક્તિ સામે આમ આવતો હોય તો બાપા તરત એને પામી જાય છે, પારખી લે છે, એના અંતરની ભાવનાઓ શું છે, અંતર્યામીપણે નહીં બાહ્ય રીતે પણ એમને તરત ખબર પડી જાય છે. મુંબઈની અંદર એકવાર સ્વામીશ્રી વિરાજમાન હતા. મુંબઈનો જૂનો હોલ, બાપા આવ્યા હોય ત્યારે તે હોલ આખો ખીચોખીચ ભરાયેલો હોય, અને એમાં વળી પાછા ત્યારે એવું હતું કે સ્વામીશ્રી સભા પૂરી થાય ને પછી બધાને દર્શન આપતા હતા, તો જે લોકો સભામાં છેલ્લે બેઠા એને દર્શન કરવા નજીક આવવાની પડા પડી આતુરતા હોય, એમાં બન્યું એવું કે સ્વામીશ્રી સ્ટેજની આગળ ભાગમાં આવીને બધાને ચરણ સ્પર્શનો લાભ આપતા. અત્યારે સમીપ દર્શન કહેવાય છે, એ વખતે ચરણ સ્પર્શનો લાભ મળતો કે ચરણ સ્પર્શ પણ કરી શકે એટલે સ્વામીશ્રીની નજીક આવવાનું મળતું હતું. પરંતુ એક સંત બાપાની બાજુમાં બેસી અને કંઈક પોતાની જે કંઈ વાત, પોતે જે પ્રવૃત્તિ કરતા એનો રિપોર્ટ આપી રહ્યા હતા, અને એ રિપોર્ટ આપવાને કારણે સ્વામીશ્રી વારે વારે એ સંતની સામે જોતા અને એની વાત સાંભળતા. એટલે જે હરિભક્તો ત્યાંથી ચરણ સ્પર્શ કરવા માટે આવે, નજીક આવે ને, એમને થોડોક અસંતોષ રહેતો કે બાપાની પાસે જઈએ છીએ, ચરણ સ્પર્શ થાય છે, પરંતુ બાપાની જે દ્રષ્ટિ છે ને આપણા ઉપર પડતી નથી. કારણ કે આ બાજુ જોતા એને હરિભક્તો તો બાજુમાં સામે જે સ્વયંસેવકો સંતો ઉભા કે ચાલો ચાલો, એટલે એને નીકળી જવું પડે. એટલે કેટલાક હરિભક્તો આગળ જતા જે એવી વાત કરી કે સ્વામી પહેલાં સંત છે, એ સ્વામી બાપા સાથે અત્યારે વાત કરે છે, એને બદલે અત્યારે જો વાત ન કરે તો સારું. એટલે પહેલાં સંતને બે ત્રણ વાર આમ પાછળ બેઠા ત્યાં ગાતરિયું ખેંચી અને ઈશારાથી કહ્યું કે ભાઈ હમણાં તમે વાતો ન કરો. પણ બાપા પોતે જ એને એવે પૂછવા લાગ્યા, એણે જે કંઈ વાત કરી એવી રસપ્રદ વાત હશે, કંઈક જરૂરી વાત હશે, એટલે બાપા જ પોતે પૂછવા લાગ્યા. બાપા પૂછતા જે છે ત્યાં બાપાને તો એવું કહેવાય નહીં કે તમે પૂછવાનું બંધ કરો. એટલે પહેલાં સંતને બીજી વાર કહ્યું, ત્રીજી વાર કહ્યું, એટલે પછી સ્વામીશ્રી સમજી ગયા કે આને આવી રીતે કરે છે. અને સ્વામીશ્રી એ પણ સમજી ગયા કે હરિભક્તોને અસંતોષ છે કે ભાઈ દર્શન કરવા આવે છે, ચરણ સ્પર્શ થાય છે પણ આઈ કોન્ટેક્ટ થતો નથી, દ્રષ્ટિ મળતી નથી. પછી એ પ્રસંગ તો આખો પૂરો થઈ ગયો અને સ્વામીશ્રી જ્યારે ઉપર પધાર્યા અને ભોજન લેતા હતા એ સમયે આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો, બાપા આપ જ્યારે આશીર્વાદ આપણે દર્શન આપતા હતા ત્યારે આપની સાથે જે સંતો વાતો કરે તો હરિભક્તોને જરા આવી રીતે અસંતોષ રહે છે કે બાપાનો ચરણ સ્પર્શનો લાભ મળે છે પણ એમની સાથે કંઈક વાત કરવી હોય, પૂછવું હોય, બાપાના દ્રષ્ટિ આશીર્વાદ મળતા નથી. એ સમયે બાપા બોલ્યા કે એવું નથી, જેને મળવાની જરૂર હોય એને હું મળી જ લઉં છું, મને 10 ફૂટ દૂર હોય ને ત્યાંથી ખબર પડી જાય છે કે કોને બોલાવો, કોના માથા ઉપર હાથ મૂકવો, કોને શું કરવું. એ 10 ફૂટ દૂર હોય ત્યાંથી એમને ખબર પડી જાય છે. તો આ જે સામુદ્રિક શાસ્ત્ર જાણવાવાળા હોય એમાં આ સહજ ગુણ રહેલો છે. તો લાડુદાનજીની અંદર પણ આવી રીતે આ વિદ્યા વરેલી હતી. સામુદ્રિક શાસ્ત્રની અંદર લૌકિક રીતે પણ શું શું જાણવું જોઈએ, ઘણી બધી સરસ વાતો કરી છે, આપણે તે બધી વાતો અત્યારે કરતા નથી. પરંતુ પુરુષ હોય એને ઓળખવો હોય તો એના 5 કારણ બતાવે છે કે 5 વસ્તુ એમાં લાંબી હોય એ પુરુષ શુકનિયાળ કહેવાય, સારો કહેવાય. એવી રીતે કન્યાના પણ સ્ત્રીના પણ એવા ગુણો, એમાં શું હોય તો સારું કહેવાય, શું હોય તો ખરાબ કહેવાય, એવું અદ્ભુત વર્ણન આમાં આ પ્રમાણે કરેલું છે. એવી જ રીતે સંગીત શાસ્ત્રની અંદર પણ લાડુદાનજી નિપુણ બને છે. સંગીતના તો કેટલા બધા રાગ રાગીણીઓ અને કેટકેટલું બધું છે. તો અહીંયા આગળ સંગીત અંગે પણ એને એટલું બધું શું કહેવાય જ્ઞાન બતાવેલું છે. તો એ શાસ્ત્રની અંદર પણ તેઓ અત્યંત નિપુણ હતા. સંગીતમાં ખાલી ગાવું એટલું જ નહીં પરંતુ વગાડવું એ પણ સંગીતનો એક બહુ જ મોટો ભાગ છે. તો વગાડવાની અંદર, વાદન ક્રિયાની અંદર પણ લાડુદાનજી બહુ જ નિપુણ બની ગયેલા છે. અને આગળના એક પ્રસંગમાં આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે માળવાનું જે મૃદંગ, જે કોઈ જ વગાડી નહોતું શકતું, એ લાડુદાનજી પોતાના સ્થૂળ શરીર હોવા છતાં પણ એ મૃદંગ બહુ આસાનીથી એમને વગાડી બતાવેલું. તો સંગીત શાસ્ત્રની અંદર પણ આ પ્રમાણે ખૂબ એ પોતે નિપુણ થયેલા છે. ત્યાર પછી આવે શાલ્વી હોત્ર, એટલે કે અશ્વશાસ્ત્ર. અશ્વશાસ્ત્રની અંદર પણ તેઓ અત્યંત નિપુણ બનેલા છે. ઘોડીની જે જાત હોય એની પણ શું કહેવાય બધી આ પ્રમાણે ભેદો હોય એ પણ પોતે ખૂબ સારી રીતે જાણે છે. ત્યાર પછી આ પ્રમાણે આરોગ્ય શાસ્ત્ર,
આરોગ્ય શાસ્ત્રની અંદર પણ તેઓ શ્રી ખૂબ નિપુણ બન્યા છે અને ખગોળ શાસ્ત્ર ઉપર જે આકાશની અંદર તારાઓ હોય એનું પણ એમણે સૂક્ષ્મથી આ પ્રમાણે જ્ઞાન મેળવ્યું છે. એવી રીતે એક એક વિષયની અંદર જોતજોતાની અંદર તેઓ શ્રી ખૂબ નિપુણ બની ગયા છે. વિદ્યની ભુજની અંદર એનો વિદ્યાભ્યાસ છે, એની સાથે સાથે વહેલી સવારે બ્રાહ્મી મુહૂર્તે ઉઠી હમીરસરમાં સ્નાન કરી અને આ પ્રમાણે પોતાનું દૈહિક નિત્યકર્મ કરતા, અભ્યાસની સાથે સાથે આ પ્રમાણે રસોઈ પાકશાસ્ત્રની અંદર પણ બહુ જ નિપુણ બનેલા છે. રસોઈ બનાવવાની અંદર તેઓ શ્રી જ્યારે રસોઈ બનાવે ને ત્યાં જેમ શ્રીજી મહારાજે લોયાની અંદર શાકોત્સવ કર્યો અને શાક બનાવેલું તો એવું કહે કે આંગળા કરડી જાય એવી સ્વાદિષ્ટ રસોઈ મહારાજ બનાવતા, એવી જ સ્વાદિષ્ટ ટેસ્ટી રસોઈ લાડુદાનજી પણ બનાવી શકતા. તો રસોઈ શાસ્ત્રની અંદર તેઓ પણ આ પ્રમાણે નિપુણ થયા છે. ભણવાની સાથે સાથે એમણે બીજું જનરલ નોલેજ પણ કેટલું મેળવ્યું છે તો એવું કહેવાય છે કે ભુજની અંદર જ્યારે જ્યારે આ પ્રમાણે રજાનો દિવસ હોય ત્યારે ભુજિયા ડુંગર ઉપર જાય, ભુજંગદેવની ડેરીએ ત્યાં જાય અને આજુબાજુના 10-10 ગામોના વિસ્તારની અંદર શું શું જાણવા જેવું છે, શું પુરાતન છે એ બધું જ એમણે જાણી લીધેલું. કોઈ કોઈ વાર સાધુ સંત વૈરાગ્યના મઠમાં જાય, જૈન સાધુ હોય, ફકીર હોય, સાઈ હોય, તેમના નીતિ નિયમ આચાર વિચાર એનો પણ ઊંડો તલસ્પર્શી અભ્યાસ કરતા. ઘણી વાર છે ને આપણે જોઈને આવતા રહીએ પણ એવું જ નહીં, ઘણી લાડુદાનજી ત્યાં આગળ જતા તો સાધુ સંતોની પણ શું ક્રિયા હોય એ બધું પણ ખૂબ સારી રીતે જાણતા. કોઈ મેળાઓની અંદર જાય ને તો મેળાઓની અંદર રાસ રસમ શું છે, રાજ્યની સવારી આવે ધર્માલયમાં જતા શાસ્ત્રાર્થ કરતા આનંદ ઉત્સવો કરતા, અને મોટા મંદિરોમાં જાય ને તો ત્યાંની પણ બધી જ વસ્તુ બારીકાઈથી નિહાળતા. આગળ ઉપર એમણે જે કાર્ય કર્યું છે એ આ બધી એમની જે સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ એના આધારે છે. મિત્રોની સાથે પર્યટનમાં જાય, નવરાત્રિના ઉત્સવ હોય તો એ ઉત્સવની અંદર શું સારું છે શું ખરાબ તત્વ છે, ઐતિહાસિક સ્થળે જાય તો ત્યાં પણ એનું શું મહત્વ છે એ બધું પોતે જાણી લેતા. અને આવી રીતે અભ્યાસની સાથે સાથે આવી બધી વસ્તુઓની અંદર પણ તેઓ શ્રી ખૂબ પારંગત બની ગયા છે. આ 10 વર્ષના એમના અભ્યાસકાળ દરમિયાનમાં એમણે એવું ને એટલું બધું મેળવ્યું છે, એવું બધું ભેગું કર્યું છે કે તેઓ શ્રી જ્યાં કોઈની પણ સભામાં જાય તો પલ્લી જ ઓલે એમનો જ વિજય થાય અને લોકોને પણ એવી ઈચ્છા રહે કે લાડુદાનજી જ પોતાના જ્ઞાનનો પોતાના આ પ્રમાણે વાણીનો પોતાના કવિત શક્તિનો લાભ આપે તો સારું. એવી રીતે 10 વર્ષની અંદર ભુજની અંદર એમને જે ભણવાનું હતું એટલું બધું ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો, ભણ્યા કે એમના જે વિદ્યાગુરુ અભયદાનજી છે ને એના ખરેખર એના ઉપર અભય હસ્ત આશીર્વાદ ઉતર્યા. વિદ્યાર્થી એવો હોય કે ગુરુજી ભણાવે ને એને ગુરુજીને સામેથી જ ભણાવવાની ઈચ્છા થાય, અંતરથી પોતાની વિદ્યા એમાં વરે. લાડુદાનજી એક એવા ઉત્તમ કોટિના શિષ્ય હતા કે અભયદાનજી બોલે એના કરતાં પણ આગળ એ પોતે શીખી શકતા હતા. 10 વર્ષના અભ્યાસકાળ દરમિયાનમાં એમણે તમામ પ્રકારની જે વિદ્યાઓ છે અમને આગળ જાણી ગયા એ પ્રમાણે જેટલું કંઈ અભયદાનજી જાણતા હતા એ બધી જ પ્રકારની વિદ્યાઓ એ માસ્ટર ડિગ્રી આ લાડુદાનજીએ પણ મેળવી દીધી છે. હવે ભુજથી તેઓ શ્રી વિદ્યાભ્યાસ પૂરો કરી અને ફરીથી પોતાના વતન તરફ એમને જવાની ઈચ્છા થાય છે. એમના વતન તરફ જવાની ઈચ્છા થાય છે તે પૂર્વે અભયદાનજી એવું કહે છે કે લાડુદાનજી અહીંયા આગળ કેટકેટલી વિદ્યા ભણ્યા એનો એક જાહેરમાં સમારંભ થાય અને એ વિદ્યાનો અહીંની ભુજની જનતાને પણ લાભ મળે. આવી રીતે ભુજ નરેશ રાવને કહી અને એક પ્રબંધ ગોઠવે છે અને એ સમયને વિશે લાડુદાનજી ભુજની સમગ્ર જનતાને પોતે ભણેલી વિદ્યાનો કેવો અનુભવ કરાવે છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ.

श्री रे अलग राजा ने सप्तमनो महिमा कहता करो। अलग राजा એટલે અલૈયા પ્રેશર સત્સંગનો મહિમા એમને વધારે જરૂર હતી, કેમ કે આગળ વિધિ થવાની હતી, મોટે વિમુખ થવાના હતા, એટલે મહારાજ એમને સંબોધીને સત્સંગ અને મહિમાને બધી વાતો કરતા। શ્રી હરિએ અલગ રાજાને સત્સંગનો મહિમા કહેતા કહ્યું, સત્સંગથી જેવી મતી થાય, સત્સંગથી જેવી મતી થાય તેવી અષ્ટાંગયોગથી પણ ના થાય। અષ્ટાંગયોગ તો ટોપ મોસ્ટ, બધા યોગ બધા યોગ કળામાં અષ્ટાંગયોગ થાય એટલે બધી પાર પડી ગયો પીએચડી। તો મહારાજ કહે છે સત્સંગથી જેવી મતી થાય તેવી અષ્ટાંગયોગથી પણ ના થાય। અષ્ટાંગયોગથી ના થાય નહીં, અષ્ટાંગયોગથી પણ ના થાય। એને વધારે ભાર મૂક્યો, પણ શબ્દો મૂકીને અષ્ટાંગયોગને સત્સંગને કાંઈ લેવા દેવા નહીં, એટલે એવી મહારાજ વાત કરે છે। બીજા બધા સાધનનું ફળ તે સત્સંગ છે, બધા સાધનનું ફળ જે આપણે લઈને બેઠા છે કેટલી મીઠે છે, બધા સત્સંગનું બીજા બધા સાધનનું ફળ તે સત્સંગ છે ને આપણે સત્સંગ ધામધૂમથી કરીએ એટલે પરથી પરથી પર આપણે છીએ। હવે કંગાલ પણ માનતા ને મોટો માલ મને છે એટલે એમાં કેસ ગરકાવ રહેવું, બીજી બધી તુચ્છ બધી વાતો હોય ના હોય નહીં, તો એનો ભાર ના રાખવો મનમાં। આ સત્સંગનો ભાર જે આપણે ગઈકાલે વાત કરી હતી, સત્સંગ છે તે હિમાલય છે, ને તો ધ પ્રોબ્લેમ સામાજિક કૌટુંબિક આર્થિક એ બધા ઢેફા છે, સમજવું જ પડશે। આ નહીં સમજાય ને હિમાલયને ઢેફો, આ નહીં સમજાય તમે આગળ નહીં આવી શકો। સત્સંગ નીચે નીચે લેવલમાં બધું કંઈ સમજી જ રાખવું, બધું માલ મિલકત ધન ધામ કુટુંબ પર બધું છે, પણ સત્સંગ અનંત ગણો પર છે એ સમજી રાખો। ગીર વ્યવહાર કોઈ બૈરા છોડાને કાઢી મૂકવાના નથી, અથવા એને મૂકીને જંગલમાં કરવા નથી, બધું જ રહે, પણ આ સમજણ ચોખ્ખી રાખી કે ક્યાં હિમાલયન ક્યાં તો આ ઢેફા। સત્સંગથી જે મતી થાય તે અષ્ટાંગથી પણ ન થાય। બીજા બધા સાધનનું ફળ તે સત્સંગ છે, સત્સંગમાં હવે બીજી વાત, સત્સંગ થાય પહેલાં શરૂઆતમાં સારું રહે બધી, પછી બીજું પેસે। સત્સંગમાં દમથી ચાલે તે પાર ન પડે, પછી દમ પ્રગટે, સત્સંગ પ્રગટે ને પછી દમ ઘૂસે અંદર। સત્સંગ એક ખાસ ધ્યાનમાં રાખ, ભગવાનને દમ બિલકુલ ગમતું નથી, બિલકુલ, એટલે એ બાજુ ન ઢસડાઈએ, સત્સંગ આમ આમ આમ ન થાય એ ખાસ ધ્યાનમાં રાખું। સત્સંગ દમ કરીને બીજાને છેતરવાની વાત, અને બીજા છેતરવાની વાત નહીં, પોતે છેતરાય છે, બે કામ થાય, બીજા તો બધા મારે એને ફળ મળે, તમે દમ કરો અને મારી લે એને ફળ મળે, પણ તમને ખોટ આવે, એમ દમ ભયંકર ખોટ આવે।
સત્સંગમાં દમથી ચાલે તે પાર ન પડે. એટલે અતિ દમભી હોય તો વિમુખ થઈને સત્સંગની દેશી કાઢે. કોને વાત કરે છે આ મહારાજ? અલૈયા ખાચર આ બધું ભવિષ્ય ભાગે છે મહારાજ. સત્સંગમાં દમથી ચાલે તે પાર ન પડે. ગોર ગોર માં અવાજ કરે છે પણ સમજતા નથી. સત્સંગ દમથી ચાલે તે પાર ન પડે. અને અતિ દમભી હોય મહારાજે ઉપર લઈ ગયા. અતિ દમભી એમને સંબોધીને જ મહારાજ કહે છે પણ સમજાતું નથી. દમભીને ક્યાંથી સમજાય? દમ કોઈને સમજાય જ નહીં. શુદ્ધ હોય, નિર્દોષ હોય એને સમજાય. સત્સંગમાં દમથી ચાલે પાર ન પડે. અને અતિ દમભી હોય તે વિમુખ થઈને સત્સંગની દેશી કાઢે. ને સત્સંગની વાત શીખીને વિમુખ જીવને ધૃત ધૃતે. એમ સત્સંગ કરીને જે સત્સંગ

જાણીને પોતા બધા આપણે એક સંવાદ કરતો ને કોઈ જગ્યાએ. હા, એમાં બધું સ્પષ્ટ પિક્ચર આપે છે. દમથી એમ પોતાનું માન વધારવા માટે દમ કરે, હોય કાંઈ નહીં, ભક્તિ હતી કાંઈ ના થાય, દમ કરે. હું આટલી ભક્તિ કરું છું, આટલું ધર્માદો કરું છું, આમ કરું છું, તેમ કરું છું, એ કરે. સત્સંગમાં તો ગમે એટલી ભક્તિ કરો, દાન કરો, બધું કરો, પણ દાસ દાસ થઈને કરવાનું. નહીં તો ફળ ઊંધું આવે. અને સત્સંગની વાત શીખીને વિમુખ જીવને ધોતે એમ સત્સંગ તજીને જે સત્સંગનો દ્રોહ કરે તે કૃતજ્ઞમાં કૃતજ્ઞ, ચાંડળમાં ચાંડળ, નીચમાં નીચ છે. જાણીને પોતાનું માન વધારા સત્સંગનો દ્રોહ કરે તેનું તો માન ભંગ થાય છે. બધું મહારાજે વાત કરી. 2 વર્ષ પછી થયું અલૈયા ખાશે. તો આપણે જો અલૈયાનો ભાગ આપણામાં છે કે એને સંપૂર્ણ ના હોય પણ થોડુંક હોય. ઝટપટ મજા આવે તો જ રાખે ને. સમઢિયામાં લાખા ખાચર ઘરે શ્રીએ કે જેવો અભ્યાસ રાખે તે વાત સિદ્ધ થાય. જેવા નાના નાના બાળકને તમે મા બાપ શીખવાડે છે સ્વામી વાત બોલે છે સરસ, ના શીખવાડે તો બીજું ઢીંચીક ઢીંચીક કરે. જેવું શીખવાડે સરસ બોલે, હવે એને કંઈ ખબર નથી શું બોલે છે, પણ બોલે છે. આ વસ્તુ સાચી છે, સારી છે, એટલે એના પર ચડાવી દેવું. સમજે ના સમજે બધું એ આગળ સમજશે. જો અભ્યાસ રાખે કઈ વાત સિદ્ધ થાય. જગતની વાત અતિ તુચ્છ છે, અતિ તુચ્છ. સત્સંગની આગળ, આ ભગવાનની આગળ, આપણા ભગવાન શ્રીજી મહારાજ, ભગવાન સ્વામી, એની વાત તો અતિ તુચ્છ છે આ જગતની વાત. પણ તો પણ અભ્યાસ કર્યા એને આવડતી નથી. અતિ તુચ્છ વાત છે, કંઈ માલ નથી. જે જન્મે આપણે આ જન્મે થયા પછી બીજા જન્મે કંઈ કામમાં આવતું નથી. આ જન્મે ડૉક્ટર થયો, બીજા જન્મે ક્યાંય થાય એમ. એટલે અતિ તુચ્છ છે. તો પણ અભ્યાસ કર્યા વિના આવડતી નથી. તેમ સત્સંગનો અભ્યાસ કરે તો તે દ્રઢ થાય. બાળકોને ખાસ એને કંઈ ચડાવી દેવું, 25-50 વાત મોડે કરાવી દઈ. અતિ માલ છે, ભલે સમજે ના સમજે, શબ્દો કેના છે, કોના છે, એને મોડે ચડી જાય તો મારા સ્વામીનો સમાગમ કરવો કહેવાય. અને જન્મ મરણનો વ્યાધિ ઘટે એટલે તેમ સત્સંગનો અભ્યાસ કરે તો તે દ્રઢ થાય. અને જન્મ મરણનો વ્યાધિ મટે, તે વ્યાધિ મટાડવા માટે જ ભગવાને મનુષ્યતન આપ્યું છે. ખાવા પીવા માટે નહીં, બંગલા મોટર માટે નહીં, મનુષ્યતન. અને બીજાને તો જે હોય, પણ આપણે સત્સંગમાં જેને જન્મ ધરો એના માટે તો બીજી વાત. અને જન્મનો વ્યાધિ મટે, તે વ્યાધિ મટાડવા માટે જ ભગવાને મનુષ્યતન આપ્યું છે.

0: અવધિ વ્યાધિ અનંત વ્યાધિ છે, તમે તમે એમાં ડૂબેલા છો એટલે ખબર ના પડે. જે પાણીનો વહેણ છે તો પૂર આવ્યો હોય અને એમાં જે તળાતો હોય, બે સામસામા હોય ને, એને ખબર જ ના પડે. પણ જે કાંઠે ઉભો હોય એને ખબર પડે. ગયો 56 નો ભાવમાં ગયો ને તો ખંભાત ની ખાડી ભેગો થશે એવું થઈ જાય. જન્મણ વ્યાધિ માટે કે વ્યાધિ મટવા માટે ભગવાને મનુષ્યતન આપ્યું છે, પણ પંડિત પુરાણી થવા છતાં જીવને ગમ રહે નથી. બોલે ગગણાવે કથા, એકદમ લાખો માણસને ખેંચ્યા છે, પણ છતાં પંડિત પુરાણી થવા છતાં જીવને ગમ રહેતી નથી. શુદ્ધ ભાવે સત્સંગ કરે ને એ ગમ પડે, ભલે ખૂણામાં કોઈને ઓળખતો હોય કોઈ ના, પણ એને સત્સંગ થાય. અને જાહેરમાં બધું કરે એને ગમ પડતી નથી. બીજા માટે કરે છે, પોતા માટે નહીં. જો આપણે સત્સંગની વાત સાંભળે અને આ કાંતિ કાઢી નાખે અને બીજા પંડિત પુરાણી આમ કઈ આમ કરી નાખે અને આપણા સત્સંગી ગમ પડતી નથી. શું ચાલે સત્સંગીને? એક નાનો બાળક 5-6 વર્ષનો છે, એને મને પત્ર લખ્યો કે સાહેબ સ્કૂલમાં હું પહેલો નંબર આવું છું એનું મને માન આવે છે. 5-6 વર્ષને બાદ એને મોટા મોટા પંડિત ધુરંધર એને ખબર પડતી માનની, અને આ બાળકને ખબર પડી. એટલે આ સત્સંગમાં એ અંતરદૃષ્ટિ કરે, થોડુંક ખપાય અંદર ચાલ્યા કરે ફલો, તો સતત આ બધી એટલે ત્રણ ભેદ પડે. એ આ તો ગમે જ નથી. શું ચાલે છે? ખાવું પીવું અને પંડિત પુરાણીઓને ખબર પડે. વાત કરો સત્સંગની એ કંઈ ખબર પડે. ત્રીજા આપણે સત્સંગી બધા થોડીક થોડી ઘણી તો અંતરદૃષ્ટિ થતી જ હોય છે. સત્સંગ જ એવો છે એટલે બધાને અંતરદૃષ્ટિ કરાવે. અંતરદૃષ્ટિ કરે એમાં માલ છે. અંતરમાં જે ઉપર ઉપર થઈ રાખે એ કાંઈ ના પામે. અંતરદૃષ્ટિ કરે હું શું કરું છું, શું કરવા છું, બધું તે માલ માલ થઈ જાય. ઘટપુરમાં જીવેન્દ્ર ડુપને શ્રી વાત કરતા કહ્યું, જો અલૈયા ખાતેને કઈ વાત કરી અને જીવા ગજાલે એને કઈ વાત કરી, સત્સંગ ના મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય, સત્સંગ ના મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય તો પણ તેનું જીવન અલેખે છે. તમે ગઈકાલે વાત કરી હતી, ગઈકાલે અનંત બ્રહ્માંડનો રાજા હોય, એને બ્રહ્માંડનો રાજા એટલે તો પર થઈ ગયો ને, બ્રહ્માંડની બહાર આવી ગયો. અને બ્રહ્માંડ તો અંદર કેટલું બધું દોડાયેલું હોય છે બધું. અનંત બ્રહ્માંડનો રાજા હોય તો પણ જેનું જીવન સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય તો પણ તેનું જીવન આવે છે. એટલે આપણે દરેક સત્સંગીનો મહિમા સમજવો. અનંત બ્રહ્માંડનો રાજા એના કરતાં ઉપર ટોપ ગયો, જેને એને સત્સંગ મળ્યો, જેને જેને એને પગે લાગવું, એને મહિમા સમજવો, એની ચરણ રજ માથે ચડાવવી, આ પોતા ના લે સત્સંગ મળ્યો છે. દાસના દાસ તો વધારે માલ થો, બધા કરે આમ કરે એટલે જ અટકે, પણ દાસના દાસ તો એનો માલમ માલ તો છે, અતિ માલમ માલ થઈ જાય દાસના દાસ તો એનું બધું. સત્સંગ બીજા સત્સંગ વિના બીજા સુખની ચાહના છે? સત્સંગ વિના બીજા સુખની ચાહના છે ત્યાં સુધી મનુષ્યન મળ્યું જ નથી એમ સમજ્યું. એટલે ઢોર પશુ તમે મનુષ્ય હો, આખા દેશ વર્લ્ડ પ્રાઇમ મિનિસ્ટર હો, બધું હોય, પણ મનુષ્યન મળ્યું જ નથી. મળ્યું ના મળ્યું કોઈ કિંમત જ નથી. એટલે જ્યાં સુધી સત્સંગ હોય તો જ આ મનુષ્ય દેહ મળ્યો કહેવાય. સત્સંગ વિના બીજા સુખની ચાહના છે ત્યાં સુધી મનુષ્યતન મળ્યું જ નથી એમ સમજવું. સત્સંગ કરતાં જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય તો તેને બુદ્ધિવાળો માણસ દુઃખરૂપ માને છે. સત્સંગ કરતાં સત્સંગ કરતા જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય, સત્સંગ વિના બીજા સુખ હવે સારી વાત છે, સાચી વાત છે, પણ સત્સંગીને મહારાજ કહ્યું, સત્સંગ કરતા જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય તો તેના બુદ્ધિવાળો માણસ દુઃખરૂપ માને છે. સત્સંગ એ દુઃખરૂપ માને, અને તે જ પાકો ભક્ત છે, બીજા બાળક બુદ્ધિ છે. સત્સંગમાં આવી ગયો તો બહુ મોટી વાત છે એક તો, પણ પછી ભેદ પાડે છે કે સત્સંગ વિના બીજી ચાહના હોય તો એ ખોટું છે. તો સત્સંગ કરતા આવી બધી સત્સંગ વિના બીજું કાંઈ ન ઈચ્છે તો એ બાળક બુદ્ધિ મટીને સારી બુદ્ધિ થાય. સત્સંગ કરતા જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય, સત્સંગ કરતા, સત્સંગ કરે નહીં તો અપાર સુખની પ્રાપ્તિ થાય નહીં. સત્સંગ કરતા જો અપાર સુખની પ્રાપ્તિ થાય, પણ તોય એમાં અટકી ના રહે, આગળ જાય. સત્સંગ જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય તો તેને બુદ્ધિવાળો માણસ દુઃખરૂપ માને છે. સત્સંગ કરતાં બીજું બધું ફળ થાય, સત્સંગમાં દાસ ભાવ, નિર્દોષ ભાવ, મહિમા સમજ, આ બધું એ વિના બીજું બધું સુખની પ્રાપ્તિ થાય, મહારાજ એ બુદ્ધિવાળો માણસ દુઃખરૂપ માને છે. અને તે જ પાકો ભક્ત છે, જે આવું માને છે તમે તે જ પાકો. એટલે આપણે આ કક્ષામાં આવવાનું છે. સત્સંગ એવો કરો, એવો કરો કે આમાં આમાં પગલું પડે આપણે. અને તે જ પાકો ભક્ત છે, બીજા બાળક બુદ્ધિવાળા છે. એટલે બીજા બધા છે, આવી રહે છે, બાળક બે દિવસનું તો પછી 20 વર્ષનું થશે. સત્સંગ ઘણું બધું પ્રાપ્ત થશે. એટલે મારે જે કહ્યું, મારે નંબર કાઢી નાખ્યો નથી, પણ એને બાળક બુદ્ધિવાળો ગણો છે. એટલે હવે પાકા સત્સંગી થવું.
1: સાવ સાચી વાત છે, બેલેન્સ કરવું બહુ મુશ્કેલ છે, અને આ જમાનામાં તો બહુ મુશ્કેલ. તમે દેશ પરદેશ આવ્યા છો, આપણે ઇન્ડિયામાં પણ દેશ પરદેશ થઈ ગયું છે, એટલે બધું એક થઈ ગયું છે. એટલે આ તમારા કલ્ચર ઇન્ડિયામાં છે, ઓસ્ટ્રેલિયામાં છે, આ બધું કલ્ચર જે અત્યારે આધુનિક કલ્ચર એ બધે છે, પણ ટૂંકમાં એમાં શાંતિ નથી. તમે ગમે એમ કરો, શાંતિ મારા સ્વામી નિષ્ઠા એમ જ છે. બીજે બધે તમે ફાંફા મારવાના છો અને એમાં શાંતિ ના હોય, સુખ ના હોય, બીજું બધું એટલે ગડબડ ગડબડ ગડબડ જ હોય. તમને લાગે થોડા 5 મિનિટ શાંતિ હોય પણ પછી 24 કલાક તમારે ગડબડ હોય, એવું બધું થાય. પણ જો આપણે એક યુ આઈડેન્ટિફાઈ યોર સેલ્ફ વિથ પ્રમુખ મહારાજ સ્વામી એન્ડ દેટ ઇઝ તમારે આવી જાય. આપણે આપણું અસ્તિત્વ છે, તમે આત્મા છો, શરીર નથી. શરીર તમે પોતાને માનશો તો બધી ગડબડાટ થશે, પણ પોતાને આત્મા માનશો અને આપણે સ્વામી મહારાજ મળ્યા છે અને ગુણાતીત ગુરુઓ મળ્યા છે, એમની સાથે એકતા કરો, એમ સાથે યુ બીકમ વન વિથ ધેમ, તો પછી કાંઈ ના રહે. અને આજે નહીં તો કાલે નહીં તો 10 વર્ષ 100 વર્ષ પછી પણ તમારે આ કરવાનું છે, એ ફાઇનલ ગોલ છે, એના ઉપર કોઈ વસ્તુ છે નહીં. એટલે આપણે ગુણાતીત માનવાનું પોતાને અને મહારાજની ઉપાસના કરવાની અને એમાં બધું જ આવી જાય છે. જે આ કિશોર અવસ્થા છે ને બહુ ભયંકર છે. બાળ અવસ્થામાં વાંધો ના આવે અને આ કિશોર અવસ્થા ઓરંગી જાય તો વાંધો ના આવે, પણ કિશોર અવસ્થા કિસ ઓર વિચ વે રાઈટ ઓર લેફ્ટ, એમાં એટલે કિશોર અવસ્થા છે એ બહુ ડેન્જરસ છે, બહુ ખતરનાક છે. એમાંથી જો પસાર થઈ ગયા તો વાંધો ના આવે, પણ એમાંથી પસાર થવું બહુ અઘરું છે. પસાર થાય એટલે નોટ ઇન ધ સેન્સ કે આપણે એજ વાઇઝ આપણે એલ્ડરલી થયા એટલે પતી ગયું નથી. અમે એક ગામમાં સત્સંગ કરતા હતા તો બધા ઘરડા હતા ને એ બધા પોતપોતાની ઇંચકામાં બેસીને ઇંચકતા હતા અને અમારી સામે બાળકો જ હતા. તો બાળકોને પછી અમે બોલાયા કે અહીં આવો, તમે બધા સત્સંગ કરો. તો ઓલા બધા કે સ્વામી બાળકોને વાત કરો, અમે તો પાર ઉતરી ગયા છે. પાર ઉતરાય એવી કંઈ વાત નથી. એટલે એ જ વાઇઝ એ લોકોને લાગ્યું કે અમે પતી ગયું, પણ એવું નથી. જેને ભગવાનનો સંતનો આશરો હોય નાનપણથી, સંત સાથે જોડાયેલો હોય, તે સંત મદદ કરે અને એને દુઃખ સુખમાં આપણે હાણ વૃદ્ધિમાં એ બધામાં તમે સંત બચાવે. આ પૈસા આપીને, મોટર કાર આપીને, પરચો આપીને એવી રીતે બચાવે નહીં, સમજણ આપે તમને, એવી સમજણ આપે કે આપણે સુખી થઈ જઈએ. જો ગુણાતીતાન સ્વામી ભેગા બધા ગયા પછી બધા દરિયો જોવા ગયા, એટલે દરિયા કિનારનું ગામ હતું તો બધા દરિયો જોવા ગયા, પણ માવા ભગત ગયા નહીં. તો સ્વામીએ પૂછ્યું કે માવા ભગત તમે કેમ ગયા નહીં દરિયો જોવા? સ્વામી અહીં બેઠા જોઈ લીધું. કેવી રીતે જોઈ લીધું? કે ખારું છે અને જાજુ છે, ઇટ ઇઝ સોલ્ટી અને વાસ્ટ, એટલે અહીં બેઠા જોઈ લીધું દરિયો જોવાની જરૂર છે. એટલે એવી રીતે સમજણ તમને આપે જાત જાતની ઘણી સમજણો હોય એટલે આમાં આપણે બેલેન્સ રહી શકીએ. સમજણથી તમે આગા પાછા ના થાવ અને તમે જે હોય ત્યાં એકદમ સ્થિર ધીર રહીને તમે મજા કરો. સમજણ અને સમજણ આવે છે એ ભગવાન અને સંતના સમાગમથી, તે આપણને મળ્યું છે. એટલે આજે ગમે એમ હોય પણ તોય તમે પકડી રાખ્યો ને દોરી, સંત સાથે જોડાયેલા રહેશો તો પાર પડશો. આપણે તમે કહ્યું એમ ઘરમાં જુદું વર્તન, મિત્રો સાથે જુદું વર્તન, સ્કૂલમાં જુદું વર્તન અને સત્સંગમાં જુદું વર્તન, આ બધી વાત સાચી છે. તમારે એડજસ્ટ થવું જ પડે. પણ અંતરમાં જે સમજણ હોય અંદરમાં કે આપણે સત્સંગી છીએ, મહારાજ સ્વામી અને આ ઉપાસક છીએ, પછી બીજું વર્તન તો એડજસ્ટ થયા કરે, વાંધો નહીં. અંદર જે જડતા, એક નિષ્ઠા, એક આપણે બિલીફ આપણે અંદરમાં સ્ટ્રોંગ હોય કે આપણે મહારાજ સ્વામીના છીએ, એમના જ રહેવાના છીએ, એ જ સાચું છે, એ જ કામમાં આવવાનું છે. અત્યારે આ અહીંયા જે જુદા જુદા બિહેવિયર છે સમાજમાં, મિત્રોમાં, તમારે પિયર પ્રેશર, ત્યાં જુદા વર્તન હોય, સત્સંગમાં જુદું વર્તન હોય, ઘરમાં જુદું વર્તન, આ બધું પણ આપણે અંતરમાં એક દ્રઢ નિષ્ઠા હોય આ બધું જુઠ્ઠું છે, આ જન્મ પૂરતું છે, આ જન્મ મરી ગયા પછી બીજા જન્મમાં કોઈ ક્યાં કોઈ ક્યાં જન્મે એટલે બધા વિખરાઈ જાય, વેરાઈ જાય. પણ આ સત્સંગનો જે સંબંધ છે એ સાચો છે, એટલે એ દ્રઢ કહીને રાખો. સત્સંગની સમજ કામમાં આવશે અને તમને સુખી કરશે અને આપણે સદાય આનંદમાં રહીશું. સત્સંગની સમજણ હશે તો આપણે બોલો બીજા બધા તો એડજસ્ટ થયા કરે, વાંધો નહીં. પણ સત્સંગની સમજ એટલે અંતર, અંતરમાં આપણે એક નિષ્ઠા હોવી જોઈએ. બહાર તો બધું ફર્યા કરે એનો વાંધો નહીં.

श्री स्वामीनारायण भगवानी जय। अपने शास्त्री जी महाराज क्या बंधन थे, भल भला जो गुरुदन दास कोठारी एमने केटलू हेत हतुं अने एमनी साथे राखवानो प्रयत्न कर्यो। વિહારીલાલજી મહારાજે પણ સાથે રાખવા માટે પ્રયત્ન કર્યો અને બીજા બધા સંતો પણ કોઈ જગ્યાએ બંધાયા નથી। આ શાસ્ત્રી મહારાજની ખૂબી છે કે કોઈ બંધાય એટલે એ લાઈન ચાલે જે, પણ એમને સ્વતંત્ર જે આ કાર્ય કરવું હતું અક્ષર પુરુષોત્તમની વાત, એટલે કોઈ જગ્યાએ બંધાયા નથી, નહીં તો કોઈને મોહબતમાં આવવું પડે અને બધું વળાંક લઈ લેવું પડે। અને ગુરુદાસ કોઠારીને વિહારીલાલજી મહારાજને એમના માટે હેત હતું, પણ તો એ મોહબત તોડી અને બંધાયા નહીં। અને ગુરુદાસ કોઠારીએ તો કહ્યું હતું કે મારે એમને ઉપાધિ ગમતી નહીં, કેને આ જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એમને હાજરીમાં કહ્યું કે મારી હાજરીમાં આ ના થાય આ કાર્ય, એટલા જ માટે એમને કંઈ વેર દ્વેષ નહોતો, પણ શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ એમને અપમાન થાય આ થાય એ એમને સહન ના થાય એટલા માટે કર્યું। પણ શાસ્ત્રી મહારાજ તો દ્રઢ જે વાત હતી એટલા માટે બધું, અને શાસ્ત્રી મહારાજને કેટલી સાહેબી હતી ત્યાં, જો આ કાર્ય અક્ષર પુરુષોત્તમ મહારાજને નિષ્ઠા ના પ્રવર્તા તો એમને તો લીલા લહેર હતી, મોટા મોટા સદગુરુ બધા એમના પક્ષમાં હતા, પણ સ્વામીએ કોઈ વાત નહીં, એ બધા આ ઉપાસના માટે સ્વામીએ બધી લડત લડી અને બધાને સામે થયા। સામે કેવી રીતે સહન કર્યું, સામનો નથી કર્યો, શાસ્ત્રી મહારાજે સહન કર્યું, સામનો નથી કર્યો। એમની સાધુતા, એ સાધુતામાંથી જરાય વિચલિત થયા નથી, અખંડ સાધુતા। અને આની જે કથાવાર્તા આલી પ્રવૃત્તિમાં પણ એમને કથાવાર્તા રાખી છે, બધા ભગવાન સંબંધિત બધું કાર્ય સેકન્ડ ટુ સેકન્ડ કાર્ય કર્યું છે અને એમાંથી ડગ્યા નથી। અને જે આપણને આ જ્ઞાન આપ્યું સ્વામીને, દરેક પ્રવૃત્તિ દરેક અક્ષર પુરુષોત્તમની વાત એમને, જો આ સાક્ષરને જે વાત કરી, 8-6 કલાક વાત કરી, નિર્ગુણ સ્વામી, નિર્ગુણ સ્વામી તો 15 વર્ષના હતા, 15 વર્ષના ભણતા હતા, અને એમને શાસ્ત્રી મહારાજે 14 કલાક વાત કરી। અને આ બધા એવા નિર્ગુણ સાને તૈયાર કર્યા કે આ બધું આ કામમાં આવ્યા, અને 6 સાધુ જ હતા સ્વામી નીકળ્યા ત્યારે, પણ 6માં એવું સંપતું બધું અને જે કાર્ય કર્યું, એમાં એક સાધુ તો ધામમાં ગયા, એટલે બીજાને ઉદાસીનતા આવી જાય, પછી સ્વામીએ તો બધું ઝંડો ચાલુ રાખ્યો અને આ કાર્ય કરી બતાવ્યું। એટલે જે સ્વામીની શૂરવીરતા, બાળપણથી જ બંધાયા નથી, બાળપણથી જ, અને એમને રમતમાં મંદિરો બનાવતા આ ઉપાસનાને, જે બીજા છોકરાઓ રમે ગિલ્લી દંડા ને એવું બધું રમત કરે,
પણ શાસ્ત્રી મહારાજ નાનપણથી મંદિરો બનાવતા અને મંદિરમાં મૂર્તિ પધરાવીને એટલે ત્યારથી જ એમને લગ્ની હતી. એટલે સ્વામી જે હમણાં વાત કરવામાં આવી કે શાસ્ત્રીમાં જ પ્રગટ ના થયા હોત તો આપણે કોઈ આ કાંઈ ના હોત બધું. એટલે શાસ્ત્રી મહારાજને આપણે કરોડ કરોડ દંડવટ કરીએ તો ઓછા છે એ બધી. અને જેવા સંતો જે બળને પામ્યા છે અને આપણે અત્યારે બધા કેફમાં છે, લહેરમાં છે, ભલે આ તમે આ લાગ્યું નથી, નહીં તો બીજી વાત 8 કલાક તો ગમે હોય, ગમે એવી ઇન્ટરેસ્ટિંગ વાત હોય ને તો થાકી જાય, કલાક 2 કલાક 3 કલાક. તો ટીવી 3 કલાક વધારે ના થાય, ગમે એવું ઇન્ટરેસ્ટિંગ હોય, પણ હજુ અહીંયા બેઠા અને બધાએ રસપાન કર્યું, અમૃતપાન કર્યું, એટલે અને આમાં આ નકામું જાય ને બીજા ટીવી એવી તો પ્રોગ્રામ બધા નકામાં જાય, તરત જ ભૂલી જાય. અને આ તો તમારા અંદર હૃદયમાં કોતરાઈ ગયું છે, આ તમને ખબર નહીં પડે. આપણને સંસ્કાર જે પડ્યા, આપણે અનંત જન્મથી જે પ્રવૃત્તિ કરીએ છીએ, પણ જે સત્સંગને લગતું, સત્સંગને સત્સંગ કરાવે એવી વાત બની, અને એને કારણે સત્સંગ મળ્યો આપણને. અને સત્સંગ મળ્યો તો આપણા આ બધા નાના નાના દેખાય છે, જો આ કુસ્તી કરે પા બધા અક્ષરધામના મુક્તો છે. બાકી આ કોઈને આ જ્ઞાન થાય જ નહીં. આ મોક્ષની વાત છે, મોટા મોટા પંડિતો કોઈ એને ખબર જ ના પડે. મારા તો જ્યાં સુધી વિષય છે ત્યાં સુધી કોઈ જ્ઞાન થાય નહીં. વિષયની વરગાડ હશે, ગમ્યો હોય જ્ઞાન થાય નહીં. અને સ્વભાવ છે, સ્વભાવને લીધે આ જ્ઞાન થાય નહીં. એટલે આપણે તો એ 2 થી પર થઈ ગયા. કારણ ઉપાસના, શાસ્ત્રી મારાના પ્રતાપથી આ ઉપાસના આપણને દ્રઢ થઈ છે, એના કારણે મોક્ષ પદને પામે. મોક્ષ થઈ જ ગયો છે આપણે. બીજાને અતિ દુર્લભ છે મોક્ષ પ્રદ, અતિ દુર્લભ છે. એને મોક્ષનો ગુર ફૂટવો એ બહુ મોટી વાત છે. અને પછી મોક્ષની પ્રાપ્તિ આપણને ખબર હોય કે ના હોય, પણ મોક્ષ થઈ ગયો છે. શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ એમના હાથમાં છે એ. અને આના આ કરવા જ આવ્યા છે, એમનું મિશન છે અક્ષરધામમાંથી મોક્ષ આપવા માટે જ મહારાજે કહ્યું. અને જે અને બીજા કોઈ વતે મોક્ષ ના થાય, અક્ષરભૂ ઉપાસના વડે જ મોક્ષ થાય. એ આ બધું સિદ્ધાંત ને બધું કેલ્ક્યુલેટ કરતા બધું અંતે આવીને આવીને ઊભું રહે, કે બીજા બધા તો માયાના પેચમાં છે. અનંતગુટી બ્રહ્માંડમાં બધી માયા છે, એટલે માયાનું તંત્ર ત્યાં સુધી આ મોક્ષની વાત છે. એક આ જે નિર્ગુણ ભાવને પામે અને જે અમે ગયા હતા પાંડુરંગ શાસ્ત્રીના આશ્રમે, અને ત્યાં એ આવતા હતા અમારી પાસે, એટલે અમે એમને પ્રશ્ન પૂછ્યો કે નિર્ગુણ કર્મ કોણ કરે અને કોણ ઓળખે. તો શાસ્ત્રીજીએ કહ્યું કે નિર્ગુણ કર્મ ભગવાન જ ઓળખે અને ભગવાન જ કરે નિર્ગુણ કર્મ. તો આપણે જોઈએ તો આ સત્પુરુષની આજ્ઞાથી બધા નિર્ગુણ ભાવના પામ, નિર્ગુણ કર્મની વાત જ બધી. એટલે ધામ ધાવીને મુક્ત, એ 3 છે, પર છે બધા, બધી આખી માયાથી. અનંતકોટી બ્રહ્માંડમાં માયા વ્યાપી છે,
પણ આ ધામ ધાઈને મુક્ત એ ત્રણ પર છે. પરથી પરાત પર જેમ ભદ્રેશ સ્વામી આપણને બધું સમજાવ્યું, બધું સુંદર વાત કરી, એટલે એ રીતે આપણે, એટલે આપણે તો વાત જ થાય એમ નથી. સંબંધ બીજું કંઈ સંબંધથી, સંબંધ ના હોય અને સંબંધ તૂટે તો બધું ગોરમટો ખતો જાય, ગુલાટ ખતા. પણ સંબંધ છે, શાસ્ત્રી મહારાજ યોગી આપા પ્રમુખ સાહેબ મારો સંબંધ આપે, દ્રઢ રાખો તો બધું કામ થઈ જશે. આપણે આ ઝીલાવું છું એ બધા ઝીલજો. સ્વામિનારાયણ ભગવાનનો તાત્વિક સિદ્ધાંત એટલે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ વેદાંત એટલે અક્ષર પુરુષોત્તમ વેદાંત છે. અને સ્વામિનારાયણ દર્શન એટલે અક્ષર પુરુષોત્તમ દર્શન છે. એવા નામાભિધાન સાથે ઓળખો, એવા નામાભિધાન સાથે ઓળખો. અને એથી જ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રી મહારાજના આદેશ પ્રમાણે આ નામાભિધાન જ યાવત ચંદ્ર દીવા કરો કાયમ રહેશે.

સ્વામી શ્રી આપણા સગા તો છે જ, પણ સખા પણ છે. ગઈકાલે આપણે પૂર્વમિકામાં જોયું કે સખા પણ એક પ્રકારનો સંબંધિત છે, સગા છે, પણ વિશિષ્ટ પ્રકારના પોતે સગા છે. પેલા ગ્રીક ચિંતકની આપણે વાત કરેલી, વન ગુડ ફ્રેન્ડ ઇઝ વર્થ 1000 રિલેટિવ્સ. એક સાચો મિત્ર બરાબર 1000 સંબંધી. મિત્રની જે ભૂમિકા છે એ બીજા બધા સગાવાળા કરતા થોડીક જુદી પડે છે. સામાન્ય કોઈક આપણે લૌકિક દૈહિક સંબંધ આપણે જોઈએ તો એની ભૂમિકામાં ફેર હોય છે. માતા પિતા સાથે જે પોતાના પુત્રનો સંબંધ હોય, એક બાજુ પિતા છે ને એક બાજુ પુત્ર છે, એક બાજુ માતા છે ને એક બાજુ પુત્ર છે, અથવા તો પુત્રી, ડિફરન્સ છે. અથવા તો કદાચ કોઈક બીજો સંબંધ હોય, મામા ભાણાનો, કાકા ને ભત્રીજાનો, એમાં પણ સંબંધમાં ડિફરન્સ છે. પતિ પત્નીમાં પણ એક સરખી ભૂમિકા નથી, દરેકનું પાત્ર સેજ બદલાય છે. હા, જ્યાં ભાઈ ભાઈ છે અને બેન બેન વચ્ચે જે સંબંધ છે એ ભૂમિકા એક સરખી આપણે જોવા મળે છે, ત્યાં પણ વધારે સખા ભાવનો સંબંધ છે. સખામાં તો વિશેષ એક સરખો પેરેલલ, જ્યારે બે ફ્રેન્ડ્સ હોય ત્યારે પછી ત્યાં બે ફ્રેન્ડ્સ વચ્ચે ઉચ્ચ નીચનો કંઈ સંબંધ નથી હોતો, પેરેલલ સમાન અધિકરણ જેને આપણે કહીએ છીએ. એટલે જ્યારે સખાઓ ભેગા મળે ત્યારે પછી કંઈ ઔપચારિકતા નથી હોતી, કોઈ ફોર્મેલિટી નથી હોતી, એક સરખા ભૂમિકા ઉપર બે બિરાજમાન થાય છે. એટલે ક્યારેક વેવાઈમાં પણ એવા આપણે લાગે કે બે વેવાયો છે, પણ એક છોકરીના પક્ષના છે, એક છોકરાના પક્ષના છે. સંબંધમાં ક્યાંક ક્યાંક એવા થોડાક ફેર પડશે, પણ સખામાં તો હંમેશા એક સરખું જ લેવલ હોય છે, એક પેરેલલ, એક યુનિવર્સલ લેવલ હોય છે. એટલા માટે સખા સખા વચ્ચેનો જે સંબંધ બીજા બધા જ સંબંધ કરતાં જુદો તરી આવે છે. સ્વામીશ્રીએ પણ આપણી સાથે એક આવું સામાન્યાધિકરણીય સાધ્યું છે કે આપણે બધા જ એક સરખા છીએ. હું બહુ મોટો છું, બહુ ઊંચ ભૂમિકાનો છું, મારી સ્થિતિ બહુ મોટી છે, એવું સ્વામીશ્રી આપણે જરાય અનુભવવા દીધું નથી. આપણી સાથે જ્યારે વર્તે છે આપણા જેવા થઈને જ પોતે વર્તે છે. સ્વામીશ્રી અહીં અટલાદરામાં જતા 96 સાલમાં, અને એ વખતે આપણા તુલસી કાકા તુલસીભાઈ સ્વામીશ્રીને મળવા આવ્યા હતા. એમની થોડીક ઉંમર મોટી, સ્વામી કરતા પણ મોટી ઉંમર એમની, એટલે સંતોએ આમ વિવેક કરવા માટે એમના માટે ખુરશી એક મૂકી સ્વામીશ્રી સમક્ષ કે આવો તમે અહીંયા બેસો. એમને ખબર પડે, એકદમ આમ સંકોચ પામી ગયા કે સ્વામી આગળ ખુરશીને બેસાય. આમ રૂમમાં પ્રવેશ કર્યો એટલે બાપા પણ પામી ગયા કે આ બિચારા સંકોચ પામે છે. બાપા તરત બોલ્યા કે એમાં સંકોચ ના રાખો, પહેલાં તો આપણે ભેગા જ ફરતા ને, જમીન પર પણ નીચે જ આપણે બેસતા ને, જમીન પર નીચે બેસીને વાતો કરીશ ને આપણે, તો માટે હવે સંકોચ ના રાખો તમારે. એમ કહીને સ્વામીશ્રીએ આગ્રહ કર્યો કે તમે ખુરશી ઉપર જ બેસો. ત્યારે તુલસીભાઈ કહે છે કે તુલસી કાકા કહે છે કે સ્વામી, પણ તે વખતે તો તમે મારાથી 10 વર્ષ નાના હતા. હજી 10 વર્ષ નાના જ કહેવાય બાપા ઉંમરમાં, કે તે વખતે તમે મારા કરતાં 10 વર્ષ નાના હતા. મોટાપણી ક્યાં કે ખબર જ હતી કે હવે તો તમે રાજાથી રાજ થઈ ગયા છો. પહેલાં તો નાનપણમાં અને બીજા બધા તો સ્વામી બાપા સાથે એમ હરતા ફરતા હોય ગામડામાં ને બધે સાથે રમતા હોય, જમીનમાં જ વાત, જમીન ઉપર નીચે બેસતા હોય, વાતો કરતા હોય. પણ એ વખતે કે મને તમારી મોટાપની ખબર નથી, હવે તમે રાજાથી રાજ થઈ ગયા. સ્વામી બાપા તો વાત, સ્વામી બાપાએ તો વાત તરત કાપી જ નાખી. બાપા બોલ્યા, કંઈ રાજાથી રાજ નથી, આપણે એવું ક્યાં છે, ભેગા જ બેઠા ઉઠ્યા સાથે રહ્યા મોટા થયા એવું જ છે ને.
સાહેબ આપણા મનમાં જરાય એવું નથી રહેતું કે હું તમારા કરતાં મોટો છું, તમારા કરતાં કંઈ વિશેષ છું, આપણે બધા જ એક સરખા છે. લલપતરામ કવિએ પણ હરિરામતમાં સમજાવ્યું કે જ્યારે આવું સરખાપણું આવે ને ત્યારે સાચા અર્થમાં આવી મૈત્રી, આવું જે આમ સુવર્ણ થાય છે એમ,

મેલપા ત્રામ કહે છે કે સમાન સાથે જ આપણે એકદમ પ્રેમથી હળવાશથી આપણે મળી શકે છે. બાકી જો કોઈ મોટો માણસ આવી જાય તો ડરી દૂર જાય, આમ ડરીને આપણે ભાગી જાય, આમ આદર થાય હેત ના થાય. જેમ પેલી કીડી હોય એને મોટી હાથી સાથે મેળાપ કરવો હોય, હેન્ડશેક કરવા હોય, અલગ મલગની વાત કરવી હોય, ક્યારે મેળ પડે? એ મોટો ભૂપાલ હોય, રાજા હોય, મળે ને ભૂપાલ ગરીબ પ્રેમ, પ્રેમથી ત્યાં એ પ્રેમનો નતો નથી હોતો. પછી એમાં શિષ્ટાચાર આવી જાય, ઔપચારિકતા આવી જાય, પ્રોટોકોલ, મોભો, સ્ટેટસ સાચવવું પડે. ફ્રેન્ડ્સમાં કોઈ સ્ટેટસ નથી હોતું, એમાં તો સરખા સરખાપણાનો જ એક ભાવ હોય છે. સાંઈબાબા પણ હંમેશા આપણી સાથે આવો એક સરખાપણાનો ભાવ રાખ્યો છે. એટલે એવું જ માને છે કે આપણે બધા એક જ છે, એમાં કંઈ નવું નથી. સાંઈબાપા મુંબઈમાં હતા અને એ વખતે સાંઈબાબા પાસે એક ધારાસભ્ય રાજપુરોહિત સાહેબ અને બીજા ફૂટપાથ પાર્લિમેન્ટના એક સભ્ય, એમનું નામ હતું કાકુભાઈ. આ બે બધા બે જણા સકુટુંબ બાપાના દર્શન કરવા માટે પધારેલા. નાના મોટા એમના કંઈક બધા કાકાના દીકરાના બધા ભેગા હતા. એ લોકોની ઈચ્છા થઈ કાકુભાઈને ખાસ કે સ્વામીજી સાથે આપણે સમૂહમાં અમારા પરિવારના બધા જ સભ્યો સાથે આપણે ફોટો પાડીએ. એટલે કુટુંબ સહેજ મોટું હતું એટલે સમૂહ ફોટામાં બધા જ કંઈક આમ સામૂહિક રીતે બધા આવી શકે એમ તરત નહોતા. સ્વામી બાપાએ કાકુભાઈને તરત આમ હાથ ખેંચી નજીક બોલાવી દીધા કે બેસો, ત્યાં બાજુમાં બેસી જાઓ. એમ કહીને સ્વામી બાપાએ આ કાકુભાઈને પોતાની ગાદી ઉપર જ બેસાડી દીધા અને પછી એકદમ પ્રેમથી બોલ્યા કે લ્યો હવે આપણી કાયમની જોડી થઈ ગઈ, આપણી હવે કાયમની જોડી. ફોટામાં આવી ગયા ને, એક ગાદી ઉપર સ્વામી બાપાએ આ કાકુભાઈને પણ બેસાડ્યા, એકદમ પેલા ગદગદિત થઈ ગયા. સ્વામી બાપાને એવું ને કે આ મારી ગાદી છે, ગુરુની ગાદી છે, એ તો પ્રેમથી પોતાના શિષ્યને પણ બેસાડી શકે છે હેતવાળાને. પોતે આવી રીતે જરાય પણ બીજું કંઈ જુદું નથી રાખ્યું. એવો જ બીજો નવસારીનો પ્રસંગ છે. સ્વામીજી પાસે સ્વામી પોતે ત્યાં ધીરુભાઈ દગાસના ઉતારામાં ત્યાં ઉકાળા પાણી કરતા હતા. ઇન્દ્રપ્રસ્થ એમનું બંગલાનું નામ, બહુ વિશાળ બંગલો હતો, બહુ જ સારો. હવે એ બંગલામાં જ્યારે બાપા નાસ્તો કરતા હતા એ જ દિવાલ ઉપર બહુ સુંદર એક ચિત્ર હતું. બાપા નાસ્તો કરતા હતા અને એમાં આ ધીરુભાઈને સંકલ્પ થયો કે આ સરસ મજાનું ચિત્ર આપણે દિવાલ ઉપર ટીંગાડ્યું છે, એની પીછવાઈમાં રાખીને આપણે સ્વામીજી સાથે એક ફોટો પાડવો છે. એટલે બાપાનો નાસ્તો આમ પતવાયો, એમની તરત વિનંતી રજૂ કરી, વાંચે આપ પધાર્યા છો અહીંયા તો આપણી સાથે તમારી પાછળ જે આ ચિત્ર છે એને પીછવાઈમાં રાખી અને આપણે ફોટો પાડ્યા. સ્વામી ચડું કરીને આમ સીધા એ જ ગાદી ઉપર ઊભા થઈ ગયા, પોતાની જ ગાદી ઉપર ઊભા થઈ ગયા અને ધીરુભાઈને કહે છે કે આવો અહીંયા આવી જાઓ, મારી બાજુમાં ભરી જાઓ. એકદમ સંકોચ પામી ગયા, સ્વામી આ તો તમારી ગાડી ઉપર થોડું કે અમારે આમ ઊભા રહેવાય. સ્વામી તરત એમનો હાથ ખેંચી એકદમ નજીક આમ પોતાના આમ પાસમાં લઈ લીધા. બાપા કે આપણે એક જ છે ને, ક્યાં જુદા છે? એમ આવા મોટા પુરુષ છે એ આપણાથી જરાય પણ કંઈ જુદાપણું રાખ્યું નથી, આપણી જેમ જ વર્તે છે. ક્યારેક તો સ્વામી બાપા પોતે આવી રીતે એક્શન કરી કોપી કરીને પણ આપણને સુખ આપે છે. આ જુદાપણું નથી એ તો આપણે બતાવ્યું, પણ ક્યારેક કોઈક એવો પાત્ર આવી જાય સામે તો બાપાની એક્શન કરે, એની મિમિક્રી કરે એની સામે જ, અને આમ એને પણ ખબર હોય, એને પણ એમ જ સુખ આવતું હોય. હવે રાજકોટનો એક આજીવન યુવક છે ભૂપતસિંહ, એના ભાઈ એક નાના પોતે દરબાર છે અને ફાધર વર્ષોથી ત્યાં મંદિરમાં સેવા કરેલી, આખું કુટુંબ સમર્પિત, ચાડાના કે ચચાણાના છે. એમનો ભાઈ નાનો ભાઈ હરદેવસિંહ એ પોતે સાધુ છે અત્યારે ઘનશ્યામ પ્રિય સ્વામી, આપણે જે સારંગપુરમાં જે ગુરુકુલ ચાલે છે એમાં પોતે સેવા આપી રહ્યા છે. હવે એમનો જે આ ભાઈ છે ભૂપત, એમની જીપ સેજ આમ તોતરી છે એટલે તરત આમ બોલાતું નથી. તો બાપા એને બાપાને નામથી બોલાવે ને તો બાપા એને બહુ ગમે ભૂપતને, તો બાપા પણ એ રીતે જ નામથી બોલાવે કે ભૂપત કેમ છે, એમ કે નહીં બાપા બોલાવે. અને એને કાયમ બાપા ક્યારેક આમ સીધું બોલાવે કે ભૂપત કેમ છે, કે એમ નહીં બાપા પહેલી રીતે બોલાવો. તો બાપા ખાસ એની રીતે એના જેવા થઈને એને સુખ આપે. આવા તો બીજા કેટલાય સંતો સાથે બાપાની ગમત બધી હોય છે. એક વાર મુંબઈમાં હતા અને બાપા રાત્રે ઠાકોરજી જમાડી, બધી મુલાકાત પૂરી થઈ અને બાપા બાથરૂમમાં જતા હતા. બાથરૂમ કરીને બાપા પાછા ઉપર આરામમાં જ જવાના હતા અને આમ ઉતાર તરફ આવતા હતા, એ બાજુ આમ દરવાજો જે હતો અને દિવાલને ખાત ટેકો દઈ અને ધરમસુદ સ્વામી એમ ઊભા હતા. એકદમ એમની તો ઓલમોસ્ટ સ્ટાઇલ છે કે ગાતું આમ ખુલ્લું હોય, ફાન બહાર આવતી હોય અને દિવાલ આમ ઉપર હાથ ટેકી અને આમ પગને આંટે મારી અને આમ ટેસ્ટ ઊભા હતા. અને એમને કંઈ બાપા આગળ વાત કરી હતી કંઈ,
પણ બાપા એટલા ઇન્સ્ટન્ટ આમ પસાર થતા હતા રૂમમાં જવા માટે. બાપા જેમ આનો અમનો ડાબો હાથ હતો, બાપા એ સામે ઉભા રહી જમણો હાથ દિવાલ ઉપર ટેકી, આમાં હાથ અહીંયા બીજો હાથ કેડે મૂકી, હાથ ભાગમાં આટી વાળી અને એકદમ ઠાવ કહેતી, બોલો બોલો શું કામ છે તમારે, એમ એમની જ બરાબર રિફ્લેક્શન કરી. અને પેલા બધા બધા હસી પડે એક સાથે, જે વાત તો રહી જ ગઈ, બધા એકદમ હસીને મોજું પડી. વરું નાની વસ્તુ છે, પણ જે માણસ પોતાના મોભામાં જ રહેતો હોય, પોતાના સ્ટેટસમાં, જે માણસ આપણાથી જુદા હોય ને, જુદા માનતા હોય પોતાની જાતને, આપણે આપો આપણું દિલ જ ના માને ત્યાં, આપણું મન જ ત્યાં ના બેસે, પણ આપણું દિલ તરત ત્યાં બેસી જાય છે. આપણે પણ આપણે બાળક સાથે બાળક થઈ જાય, યુવક સાથે યુવક થઈ જાય, વડીલ સાથે વડીલ થઈ જાય, જરાય લેશ માત્ર એમને જુદાપણું એ લાગતું નથી. અમુક તો બહુ સાવ બાળ સહજ આપણી રીતે વર્તા હોય છે. સંતોએ વાત કરેલી, આપણે કમલેશભાઈ પટવાનગર ઠાકોરજી મળે જવાનું થયું હતું, એમના બધા પ્રસંગ જૂના બધા યાદ કરાવ્યા હતા. બાપા જ્યારે એમના ઘરે પધાર્યા, એકચ્યુઅલી બાપાને જવું હતું એમના ઘરમાં જ, પણ કંઈક ટર્નિંગ કંઈક આગળ કંઈક થઈ ગયું સામને, એટલે આપણે જે જશભાઈ એમના જે દીકરા ઘનશ્યામભાઈ જીજય અત્યારે સ્વામીની આજ્ઞાથી ત્યાં ઓસ્ટ્રેલિયામાં કથા વાર્તાનું વિચરણ કરે છે, એ જશભાઈના ઘરમાં સ્વામીશ્રી પદે ત્યાં આમ ખોટા આવી ગયા એ ગલીમાં. અને એમના એ જ વખતે આપણા સિદ્ધાર્થભાઈ પણ ભેગા હતા, આપણે ગિરીશ માસા પણ ભેગા હતા સ્વામી સાથે. અને એ જ વખતે જશભાઈ પોતે બહાર આવ્યા, એટલે બાપાને જોયા નતા, પણ એમના ઘરમાં બધું કંઈ બાંધકામ કંઈ કરવાનું હશે નવું, અને પેલા જે બે લીમડા જે કાપવાના હતા એ કંઈક જોવા માટે બહાર નીકળ્યા હશે. અને સ્વામી હવે એમને સંકલ્પ નહીં કે સ્વામી અહીંયા આવે, એમના મનમાં તો આમ સપને પણ ખ્યાલ નહીં કે સ્વામી આ ટાઈમે આ જગ્યાએ મારા ઘર આમંત્રણ હતું નહીં. બાપા તો ભૂલમાં ભૂલા પડીને ત્યાં આવ્યા હતા. બાપા ગાડીમાંથી નીકળ્યા, જશભાઈનું પણ ધ્યાન નહીં, અને પાછળથી બાપા આ જશભાઈને જશભાઈની પીઠ અને બાપા પાછળ આવે છે. અને જેમ આપણે કોઈ મિત્રને કે આપણે આમ બીવડાવે ને, એમ સ્વામીજી પાછળથી આવી એકદમ પકડીને હાવ કર્યું જશભાઈને. હવે સાવ પેલા નાના નાના બાળકને આપણે જેમ કરતા હોય અંદર અંદર, એવી રીતે સ્વામીજી હાવ કર્યું. મેં એકદમ આમ ચમકી ગયા, ઓ પ્રમુખ સ્વામી, એમ કેવો આનંદ થાય. આપણે જે કાપ્યા એમાંથી એક જીવ કમલેશભાઈ પટવાના ઘરે પછી મોકલ્યો મુક્ત રૂપે, અને ઘનશ્યામ તરીકે અત્યારે આપણે સૌને દર્શન આપે છે, એ સ્વામી આપણના આશીર્વાદનો છોકરો છે. પણ આવા સાવ બહાલ સહજ રીતે પણ બાપા પોતે વર્તી શકે છે. આ તો બાળકોની વાત છે, પણ જે આમ ટીનેજર્સ હોય અને આમ પોતાનો ખાસ દોસ્ત હોય એવી રીતે પણ સ્વામી બાપાએ અમુક વાર સંતો સાથે હરિપુર સાથે પોતે વર્ત્યા છે. બાપા 2000 સાલમાં વિદર્ભ દેશમાં, એટલે સેન્ટ્રલ આપણે ઇન્ડિયા મધ્ય ભારતના બધા રાજ્યોમાં બાપા ફરતા હતા. એ વખતે આપણે મુંબઈના કોઠારી સ્વામી બાપા સાથે વિચરણમાં જતા. હવે એક જગ્યાએ બીજી જગ્યાએ જવાનું હતું, અને રસ્તામાં જ કંઈ જમવાનું થયું, ઠાકોરજી જમાડવાના થયા, ઠાણે બધું થઈ ગયું. અને બધું તો રસ્તામાં તો ટ્રાવેલિંગમાં તો પેલા પેક લંચ હોય ને, બધું ભાથું બધું જે કંઈ તૈયાર કર્યું હોય સંતોએ, એ આમ પ્લાસ્ટિકની ડિશમાં ઠાકોરજીનો થાળ થવાઈ ગયો, અને બધું સૂકી ભાજીને થેપલાને છૂંદો અને મરચું દેવું જોઈએ ને બધું તો પ્રવાસમાં. તો હવે કોઠારી સ્વામીનો નિયમ યોગી અપાના રીતે રીત બધું કે ટ્રાવેલિંગમાં બહુ ખાસ કંઈ લેવું નહીં, એટલે કોઠારી સ્વામી ભેગા હતા. એટલે બાપા આગ્રહ કરે કે હાલો ને કોઠારી થોડુંક જમો ને, અને કોઠારી સ્વામી ના પાડતા જાય. આમ કોઠારી સ્વામી ના પાડે રીત બહુ જુદી હોય છે, હા પાડે ના પાડે ખબર ના પડે, આમ આમ હા માથું દોલાવે, આમ હા પાડે છે કે ના પાડે છે. તો એટલે આમ ના પાડતા રહ્યા, બિચારાને સંકોચ થતો હતો. સ્વામી બાપા 2-3 વાર આમ આગ્રહ કર્યો કે હાલો ને કોઠારી આમ આમ જમો ને સાથે. તો કોઠારી સ્વામી ના જ પાડે, એમને નિયમ અને એમ સંકોચ, બાપા સાથે ક્યાં આમ સાથે જમો. બાપા છે જે બોલે છે કે અલે કોઠારી કોકની તો કંપની આપતા શીખો ને, ના એ શું બોલા, કોઠારી કોકની તો કંપની આપતા શીખો ને યાર. આજે બહુ સામાન્ય વાક્ય છે કે કોકની તો કંપની આપતા શીખો ને, અને યાર યાર જે શબ્દ એકદમ દોસ્ત હોય પોતાનો, આમ કમોન એ જે આખો ભાવ છે ને એ એકદમ ફ્રેન્ડલીનેસ છે. એટલે બાપા પણ આવી રીતે સંતોમાં પણ ક્યારેક આવા ગમ્મતથી સ્વભાવથી પોતે જોડાયેલા હોય છે. આ તો બાપા કહે છે કે તમે મને કંપની આપો, બાપા ક્યારેક સામે પણ કંપની આપી છે, જેમ કંપની આપવામાં પેલું ફ્રેન્ડ્સ હોય ને કે ચાલો તને કંપની આપું તું જમ, એમ બાપાએ પણ ક્યારેક એવો હરિભક્ત સાથે કંપની આપી છે. બાપા ત્યાં ગોંડલમાં હતા, અને એ વખતે સાંજનો સમય થયો અને ખૂબ વરસાદનું વાતાવરણ આખું જામ્યું, આમ વાવાઝોડું જેવું થઈ ગયું. હરિભક્તો પોતે ઘરે પણ ના જઈ શકે એવી પરિસ્થિતિ થઈ ગઈ. સાંજની સભામાં ત્યાં હરિલામૃતની કથા ચાલતી હતી. કથા પૂરી થઈ બાપાને ખ્યાલ આવ્યો કે હરિભક્ત હવે અહીંયા રોકાશે એટલે ઘરે જઈ શકશે નહીં તરત,
બાપા તરત પરિસ્થિતિ પામી ગયા અને તાત્કાલિક ગરમ ગરમ ચાયનો ઓર્ડર આપી દીધો કે બધા હરિભક્ત રોકાયા છે તો બધા આપણે આમ ગરમ ગરમ ચાયનો આપણે ઓર્ડર આપીએ. અને બધા હરિભક્તોને સમામંડળમાં બેસાડી અને ચા ત્યાં બધાને ગરમ ગરમ પીવડાવી. આપણે ચાના 3-4 પ્રસંગ આપણે કીધા હતા. આ બીજો, સ્વામી કે તમે બધા ચા પીઓ, હું અહીંયા બેઠો છું. બાપુ તો કંઈ ચા પીવાના હતા નહીં, પણ બધાને હરિભક્તને પ્રેમથી પીવડાવી ચા. પછી સંતો બાકી રહી ગયા, સંતો માટે શું કરું. અને જે આમ જ્યારે વરસાદ પડે ને ત્યારે અમુક વસ્તુ ખાવાની મજા આવે. આમ આમ ઠંડુ વાતાવરણ હોય, આમ બધું ભીનાશ ભીનાશ બધું વાતાવરણ હોય, એમાં ગરમ ગરમ ભજીયા હોય, આ તો ગરમ ગરમ કંઈક ગોટા હોય, એની ચટણી હોય પાછી, એટલે એની એક મજા જુદી હોય છે. હવે એ વખતે તો બધી બહુ કંઈ પરિસ્થિતિ સામાન્ય. એટલે બાપા પછી ત્યાં બીજો સંતો માટે ઓર્ડર આપે છે કે આપણે પાપડ પાપડી બનાવો. બીજું કંઈ હતું નહીં, એટલે પાપડ પાપડી જે કંઈ હોય એ ગરમ ગરમ છે કે બસ એનો આપણે કાર્યક્રમ કરીએ. એટલે બાપાએ બધા સંતોને ભેગા કરી અને ભક્તિ કિશોર સ્વામીના જે રૂમ છે આજની તારીખમાં એ જ છે ઓફિસ, ઉતાર ઓફિસ, ત્યાં જઈ બધા સંતોને ભેગા કરી અને ગરમ ગરમ પાપડ અને પાપડી બધાને જમાડ્યા. અને એ વખતે સીતાફળ પણ થોડાક થોડાક હતા. સીતાફળ અને ગરમ ગરમ પાપડ અને પાપડી બધા સંતો સાથે પોતે જમ્યા. જૂના સંતો ઘણી વાર યાદ કરે છે કે પહેલાં તો બાપા આ તો બહુ કંઈ બહુ વહેવટ નહોતો, સંતો પણ બહુ ઓછા હતા. આ તો 85-81 પહેલાંની વાત કરતા જશે. બાપા અવશ્યપણે રાત્રે 10-10:30-11 વાગે તો પણ સંતો સાથે બેસ્યા, ગોઠડી કરે. ક્યારેક અગાસીમાં બોચાસણ પેલું, ત્યાં અગાસીમાં હિંચકો છે, સારંગપુરમાં પણ હિંચકો છે. પહેલાં તો બધું કે સંતાશ્રમ પણ નવું, પેલું યોગ્યાશ્રમ બે પણ નહોતું થયું. નાનો પેલો હિંચકો, પાછળ પેલો લીમડો શાસ્ત્રીમાનો પ્રસાદીનો, અને આગળ પેલો જે અત્યારે બગીચો જેવો છે એ પણ ખાડી જેવો હતો. ત્યાં મોગરાની આખી ત્યાં વાડી જેવો હતો ઠાકોરજીના પુષ્પહાર માટે. પણ સ્વામી ત્યાં બેસે રાત્રે હિંચકા ઉપર, બાજુમાં ક્યારેક સંત સ્વામી હોય અથવા તો કોઈ ના હોય, અને આજુબાજુ બધા જે પણ કંઈ 15-20-50 સંતો હોય એ બધા બેસી જાય. અને એ વખતે કાર્યક્રમ ચાલે, કોઈકને કંઈક કંઈક સિંગ લાવે, કોઈક ચણા લાવે, કોઈક પેલો મગફળીનો પેલો ઓળો હોય, તો બાપા બધા ફોડી ફોડીને બધા સંતોને આપે એમ કહીને બધા પ્રસાદ વેચે. અને બસ અડધો પોણો કલાક અલગ મલગની વાતો કરવાની કે જૂના બધા પ્રસંગો યાદ કરે. સામે સંત સ્વરૂપ સ્વામી હોય, મુકુંદ શાસ્ત્રી હોય, અને બધા બસ જૂના પ્રસંગો યાદ કરે. બાપા અમે આવ્યા ત્યારે કેવા હતા, કે હરિપ્રકાશ સ્વામી અમને આવી રીતે શીખવાડતા, અને સંત સ્વામી અમે આવી તમને મારતા, અને બપોરે અમે કુંડમાં અમે ધુબાકા મારતા, અને સંત સ્વામી પછી લાકડી લઈને આવતા, અને બધી જાતની બધી જૂની જૂની સ્મૃતિઓ કરે. કેટલા વર્ષો સુધી એ ચાલ્યું. રોજ રાત્રે બાપા આવી રીતે કંઈક પ્રસાદનું કંઈ મહિમા ન હોય, પણ ચણામાં તો શું હોય, પણ બસ મુઠ્ઠી મીઠી બધાના હાથ હાથે બાપા બધાને આપે અને વાતો કરે. બાપા હિંચકા ઉપર બેઠા હોય, સંતો હળવે બધા હિંચકા હલાવતા હોય, અને એ રીતે બધાની સ્મૃતિ ત્યાં એકદમ ફ્રીલી આવી રીતે પોતે આપતા. સ્વામીશ્રી આવતા પ્રસાદ વેચતા, ક્યારેક ફટાકડા પણ વેચતા. આ દુર્ગા શંકર આપણે સારંગપુરમાં જે અત્યારે મહેતાજી તરીકે સેવા આપે છે, નાનપણથી ત્યાં બાપા સાથે જોડાયેલા, નાનપણથી. હમણાં નીકળ ત્યારે જ એમને સ્મૃતિ કરેલી કે દર દિવાળીએ બાપાનો કાર્યક્રમ, કે એમને જે અકાઉન્ટ્સની ઓફિસ હતા, નાનું પેલું ઢાળ્યું જેવું હતું ડેસ્ક પેલું, અને કે દિવાળીનો દિવસ આવે, સાંજ પડે સંધ્યાથી પછી, એટલે ત્યાં ઓફિસમાં બેસવાનું, કે સામે હું અને સામે પ્રગટ ભગત હોય. એ પણ નાના જ બાળક જેવા જ હતા પહેલાં, ત્યારે તો કે હું હોઉં અને પ્રગટ ભગત હોય, અને એમના ઢાળિયામાંથી પહેલાં ફટાકડા બધા કાઢે. બાપાએ આમ બધા ભેગા કરી રાખ્યા હોય કે નાના છોકરા સાથે ફરે છે સેવામાં છે, તો બધાને વારે ફરતી એક તને, એક દુર્ગાશંકરને, એક પ્રગટને, એક દુર્ગાશંકરને, એક પ્રગટને, એમ કહીને બધા ફટાકડા પણ વેચે. અને બધાને કે જાઓ ફટાકડા ફોડો, પતંગ હોય ત્યારે પતંગ પણ વેચે કે જાઓ પતંગ વેચો, પતંગ ચગાવો, એમ કહીને સ્વામી બાપા આવી પણ નાની મની સ્મૃતિ બધા તને ત્યાં આપતા. સ્વામી બાપા પોતે આવા એટલા હળવાશમાં રહી શકે છે કે બાળકો સાથે કે કિશોરો સાથે પણ આવા નાના મોટા પ્રસંગમાં તરત જોડાઈ શકે છે. જે આ પ્રકારના કંઈક કાર્યક્રમ કર્યા હોય, બાપા આવે ત્યારે કોઈ ક્વિઝ હોય, કોઈ ગેમ હોય, તો કેટલી બધી જુદી જુદી પ્રકારની ગેમ્સ બાપા પોતે રમ્યા છે. એનું જે લિસ્ટ આપણે કરવા જઈએ, મને તો બધું કંઈ આપણે કંઈ બધા બધી જગ્યાએ હાજર ના હોય, પણ જે પણ કંઈ પ્રસંગો વાંચ્યા હોય, જોયા હોય, બાપા ત્યાં અમેરિકામાં તો પેલી રુચિ ક્વિઝમાં પણ ભળ્યા હતા, રુચિ ક્વિઝ. આ વખતે પણ ઓલંડામાં તો બાપાએ કેટલી બધી ગેમ્સમાં ભેગા થયા, કે પેલું મુખપાકની ક્વિઝ હતી. હમણાં ગયા વર્ષે બધા અમેરિકાના કિશોરો અને લંડનના કિશોર કિશોરીઓ ત્યાં ઈરમામાં પધાર્યા હતા, અને એ વખતે સ્વામી બાપાએ 5 દિવસ સુધી ત્યાં બધાને લાભ આપ્યો. એ વખતે પણ બાપા બધાને સ્મૃતિ આવે, પેલો છોકરો હોય અને પેલો આંખે પાંટા બાંધ્યા હોય, અને પછી બાપાના વચને વચને એ આગળ ચાલવાનો હોય વિઘ્ન દોડમાંથી. બાપા પોતાને ત્યાં માઇક ઉપર બધાને ડાયરેક્શન આપે કે અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ, આમ જાઓ, એમ કહીને બાપા ત્યાં એ ગેમમાં પણ ભળી જાય. ત્યાં પવાઈવાડીમાં પણ પેલું કેપ્ટન કેપ્ટનની પેલી રમત રમ્યા હતા, બધા છોકરાઓ આમ ગોળ ફરી જાય અને એક કેપ્ટન નક્કી થાય,
અને જે કેપ્ટન કે એ પ્રમાણે બધાએ કોપી કરવાની. પણ ખબર ના હોય જે માણસ જેનો દાવો હોય એને પકડી પાડવાનું કે કેપ્ટન કોણ છે. એ એના આંખને ઇશારે એ બધી બધી એક્શન ને બધું જેસ્ચર્સ બધા બદલાવે. પણ સાંઈ બાપાને જ્યારે વાર આવ્યો એકદમ પોતે ચકોર તરત પકડી પાડ્યું કે આ કેપ્ટન છે કે આના ઇશારે બધા એ બધા રમે છે. પછી પેલું ગરમ બટાકુનું જે ગમત રમત છે, પછી પેલું મ્યુઝિકલ ચેર્સની જે રમત છે, એવી રીતે કેટલી રમતો સાંઈ બાપા અંતાક્ષરી સંતો સાથે પણ અંતાક્ષરી રમ્યા છે. ગ્રહણની સભા હોય રાત્રે સારંગપુરમાં, ગ્રહણની સભા હતી સવારના કંઈક 4 થી કંઈક 7 હતી, એમાં સંતોને બે પક્ષ પડી ગયા. એક બાજુ આચાર્ય સ્વામી અને જ્ઞાનપ્રિય સ્વામીને બધા, એક બાજુ બીજા બધા સંતો હતા, મને લાગે છે ઋષિ સ્વામી બધા હતા. અને એ રીતે અંતાક્ષરી ચાલી, બાપા પણ એમાં વચ્ચે ભળી ગયા. તો સંતો સાથે પણ આવી ગમત પોતે જોડાઈ જાય છે. અમુક તો સાવ બાલ સહજ ગમતો. ત્યાં 2000 સાલમાં પપેટ શો જેવું કરેલું, પ્રેમાનંદ સ્વામી પપેટની થોડીક ફાવટ એટલે એમને હાથમાં પેલું કૂતરાનું પપેટ રાખ્યું, કૂતરું કે કંઈક વાંદરાનું કે પપેટ હતું. તો સાંઈ બાપાની બાજુમાં સોફામાં આવીને બાપાએ પપટ સાથે પણ ત્યાં ગમત કરીને વાતો કરી. બાપા આવી બધી ગમતો પણ સામે કરીને ઉભા કરે છે. આપણે જે મોટા મોટા ઉત્સવો થાય છે બાલનગરીને બધું કરે છે, બાપાનું જ આયોજન છે કે બાળકો માટે પણ આપણે કંઈક નવું નવું કરીએ, એ લોકો આવે, એ લોકોને ગમત સાથે જ્ઞાન પણ થાય. આપણે ગઈકાલે ભરૂચ હતા તો સંતોએ જ વાત કરી કે જે આપણે નવી થઈ જમીન ત્યાં બાજુમાં લીધી છે પ્રેમતી કરવા માટે. બાપાનું લગભગ 3-4 વાર સૂચન આવી ગયું કે એમ પ્રેમતી તમે કરશો પણ સંતો સાથે સાથે છોકરાઓ માટે કંઈક રમત ગમતનું પણ સ્થાન તમે કરજો. માતા પિતા ત્યાં રમતા ખાતા હોય તો છોકરાઓ ક્યાંક રમવાનું જોઈએ કે નહીં એમ. બાપા આમ બાળ સહજના માણસમાં પણ, બાળ માણસમાં પણ શું હોઈ શકે એ તરત પામી શકે છે. આની રીતે પોતે છોકરાને રમાડી શકે છે. ક્યારેક તો સ્થૂળ રીતે પણ રમાડે છે, નાના નાના બાળકોને તો રમાડે, પણ કેવી રીતે રમાડે? આપણે કેટલી વાર જોયું હશે કે બાપા જ્યારે કોઈક બાળકને પ્રસાદ આપવાનો હોય તેને રમાડે. આપણે 2000 સાલમાં પણ ત્યાં શિબિર હતી, ફેમિલી શિબિર, એમાં આપણે નાના નાના બાળકો આવ્યા, એટલે કે મુખપાઠ કંઈ રજૂ કરેલો. જ્યારે પ્રસાદ આપવાનો વારો આવ્યો ત્યારે બાપા આમ હાથ લંબાવે તો તરત પેલો હાથ લેવા જાય તો બાપા તરત આમ બદલી નાખે હાથ. એવો જ પ્રસંગ ત્યાં 1989માં બનેલો મુંબઈમાં. સ્વામીશ્રી રાત્રિ ભોજન કરી અને આપણા જે હરીશભાઈ દવે એમનો પુત્ર કુમારી એની સાથે બાપા બહુ પ્રેમથી એમ સાથે રહે છે. એટલે કુમારી દવેને બાપાને ઈચ્છા થઈ કે આપણને પેંડો આપે. એટલે બાપા પેંડો આપવા જાય છે, કે લે ભૂદે પેંડો તારા માટે. પછી કહે છે કે અલ્યા આજે તો એકાદશી છે, આજે એકાદશી કરીશ ને. એટલે કુમારી એકદમ મૌન થઈ ગયો, બાપાને ખ્યાલ આવી ગયો કે તું એકાદશી કરે છે કે નહીં. કંઈ બોલ્યો નહીં કે આજે શું ખાધું.

બાજુ ચારે બાજુ આપણે હાથ લઈ લીધા. છેવટે પેલો તો આમ બાપાના હાથ ઉપર ટીંગાઈ ગયો એમ, કે મને આપો જ આવે તો. એમ કહીને સ્વામી બાપાના ત્યાં હાથમાંથી પેંડો લીધા. એવી રીતે બાપા પણ ત્યાં રમાડે, ક્યારેક સંતોને પણ રમાડે. વિશ્વરી સ્વામી મને જૂનો પ્રસંગ યાદ કરે છે કે 1979 બાપા સાથે નેપાલમાં હતા, અને બાપા એ વખતે નખ કાપતા હતા, અને નખ કાપતા કાપતા વિશ્વરી સ્વામી સંકલ્પ થયો કે મારે આ નખ જોઈએ છે પ્રસાદીના. પણ ખબર નહીં બાપા એટલા શાર્પ, આમ એટલા ચકોર, ખબર નહીં વાત વાતમાં વિશ્વેશ્વરનું ધ્યાન ના રહ્યું. અને બાપાએ ખબર નહીં શું કર્યું કંઈક, અને બાપાએ નખ કાપવાનું પૂરું કરી નાખ્યું. એટલે વિશ્વેશ્વરને કહે કે મને શું થયું કે આ નખ કાપાઈ ગયા, કે હા કે આપો ને. તો બાપા કે લે, એમ કહી અને બે મુઠિયા રીતે રજૂ કરી, આમ ચાલ લે લે ક્યાં હાથમાં છે. અને ત્યાં પછી વિશ્વેશ્વર સ્વામી અને બાપાની ગમત ચાલી. વિશ્વેશ્વર સ્વામી એટલો બધો પ્રયત્ન કરી મુઠ્ઠી ખોલવાનો, બાપા એકદમ ટાઈટ મુઠ્ઠી ભરી રાખી, ખોલે જ નહીં મુઠ્ઠી. એક તો પેલા એક મુઠ્ઠી ઉપર એમને પ્રયોગ કર્યો કે ચાલો આ મુઠ્ઠી આપણે ખોલીએ, પછી માનમાની મુઠ્ઠી ખોલી તો કંઈ ના મળ્યું. તો કે આ હાથમાં છે, બાપા એકદમ હશે કે હાથમાં તો નહીં, આ હાથમાં હશે ને. તો આ હાથ પછી ખોલ્યો, આ હાથ રજૂ કર્યો. એ મુઠ્ઠીમાં પણ વિશ્વેશ્વર સ્વામી પ્રયત્ન કર્યો, એ હાથમાં પણ નહીં. અને વિશ્વેશ્વર સ્વામી એકદમ હસી પડ્યા કે સ્વામી તમે ક્યાં મૂક્યા દાંત નખ મને આપો. એમને ખબર પણ નહીં કે જયારે વિશ્વેશ્વરને થોડુંક આમ સેજ ધ્યાન ગયું હતું, બાપાએ તરત એ નખ લઈ અને પોતે જાતે જ ફેંકવા આમ બાજુ મૂકી દીધા હતા. એમ આવી રીતે સંતોને પણ ત્યાં રમાડ્યા છે સ્વામી બાપા. આ જ પ્રસંગ સ્વામી બાપાએ 2001 ફરી યાદ કરાવેલો. વિશ્વેશ સ્વામી જયારે બાપા આગળ આવ્યા અને બાપા એ જ વખતે નખ કાપતા હતા, ત્યારે બાપાએ આ લગભગ જો 1979 અને 2001 22 જૂનો પ્રસંગ બાપા યાદ કરાવ્યો કે યાદ છે કે નેપાલમાં તું નખ લેવા આવ્યો હતો, એ બાપાને પણ ત્યાં યાદ હતું. સાંઈ બાપા આવી રીતે નાની નાની રમત તો કરે છે, પણ મોટી મોટી રમતમાં પણ આપણી સાથે ભળી જાય છે. કેટલાય આપણે પ્રસંગો જોયા છે, દર્શન પણ કર્યા છે કે સાંઈ બાપા પોતે સ્પોર્ટ્સમાં પણ આપણી સાથે ભાગીદારી કરે છે, એટલે કે આપણી સાથે એ જોડાઈ જાય છે. સાંઈ બાપા ત્યાં સ્પોર્ટ્સમાં કેટલી બધી જગ્યાએ સ્પોર્ટ્સ રમ્યા છે. 90 બાપા ત્યાં ઇંગ્લેન્ડ હતા, અને એ વખતે બધા કિશોરો સાથે ત્યાં જલજીવન જુદો ઉત્સવ કરેલો. એક સ્પેશિયલ ફાર્મ હાઉસમાં બાપાનો એક કાર્યક્રમ ત્યાં હતો, અને ત્યાં બાપાએ બધી જ જલક્રીડા તો કરી છોકરાઓ સાથે, પણ ત્યાં પેલા ફાર્મ હાઉસમાં એક ગેમ્સ રૂમ હતી, સ્નૂકરની હતી, આપણે જે બિલિયર્ડ છે ને એનો જે ઇંગ્લેન્ડમાં એક નાની બીજી ગેમ આવે છે સ્નૂકર. તો બાપાએ એ સ્નૂકરની ગેમ પણ કિશોર સાથે રમી, અને એના પણ દર્શનમાં બધાને ત્યાં થયા. ક્યારેક પછી એ પછીનો પ્રસંગ એ પણ બને છે, આપણે મુકેશભાઈ પબારીનું ઘર આપણે જે વાત કરી હતી, બાપાએ વેલિંગપુરથી જતા એમનું ઘર, એમનું રસ્તા ખો એમને જાણતા હતા. એ એ રસ્તામાં એમના ફાર્મ હાઉસમાં બાપા સાથે જે શિબિર થઈ હતી, બહુ જ ઐતિહાસિક શિબિર હતી, નાનું અમથું ત્યાં માર્કી કરીને મોટા મોટા કાર્યક્રમો માટે જ હતી. એ વખતે લાભ મળી ગયો હતો. બાપા સાથે જે પ્રશ્નો હતા એ વખતે કેપી સ્વામી ભેગા હતા, 90 પ્રસંગ છે. અને વચ્ચે વચ્ચે બાપા થોડોક ઉપદેશ આપતા જાય, પછી વચ્ચે વચ્ચે કેપી સ્વામી અને ડીસી અને અરુણકુમાર ને બધા વચ્ચે થોડી ગમત કરતા જાય. અને એ વખતે બધી પ્રશ્નોત્તરી પણ કેવી થઈ કે બાપા અત્યારે અક્ષરધામમાં મહારાજ શું કરતા હશે, અથવા તો અક્ષરધામમાં કેવી ભાષા બોલાય છે, અથવા તો ગુનાદાન સ્વામીની કઈ મુદ્રા હશે અત્યારે, એવી બધી બધી ગમતની બધી વાતો ત્યાં બાપા કરતા હતા. પછી ત્યાં તો રાસ પણ લેવાયો, સ્વામી વચ્ચે ઉભા રહ્યા, બેસી રહ્યા સોફામાં, અને બધા જ યુવકો બાપાની ફરતે ફરતે ગરબો લીધો અને રાસ પણ લીધો. એના પછીના કાર્યક્રમમાં બધા યુવકો સ્પોર્ટ્સમાં જોડાઈ ગયા. બાપા એકે એક સ્પોર્ટ્સમાં સાથે રમ્યા, બેસબોલ હતું, ફૂટબોલ હતું, પછી ક્રિકેટ હતું, દરેકે દરેક સ્પોર્ટ્સમાં. 94 બાપા જ્યાં પકોનો શિબિરમાં ત્યાં યુવકો સાથે હતા, અને ત્યાં તો બાપા બેસબોલ સાથે બેસબોલ રમતા હતા, અને એ વખતે બેસબોલ રમવામાં થોડુંક એમને હાથ ખેંચાઈ ગયો તો ફ્રોઝન શોલ્ડર પણ થઈ ગયું હતું. એ 94 પ્રસંગ. એ સિવાય પણ સ્વામી બાપા 90 બીજો પ્રસંગ કંઈક રહી ગયો. બાપા આવી સ્પોર્ટ્સમાં તો પોતે હાજર થઈ શકે છે, પણ પોતે રમે છે, ક્યારેક બીજાને પણ પ્રોત્સાહિત કરે છે. ત્યાં 90 સ્પોર્ટ્સ ડેમાં એક સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું, સ્પેશિયલ સ્ટેડિયમ આપણે ગોઠવેલો, અને બધા જ યુવકો કિશોરો બાળકો બાપા સાથે બાપાની હાજરીમાં આવો કાર્યક્રમ કરેલો. પછી છેલ્લે તો જ્યારે ઇનામ વિતરણ બધું થયું ત્યારે તો પછી બાપાને બધા સંતોની ઈચ્છા હતી કે આપણે સંતોને પણ રમાડીએ, એટલે 100 દોડ થઈ આખી. એમાં મોટા મોટા ઠીમે ઠીમ બધા પાછા કેપી સ્વામી ને રોડા સ્વામી ને બધા જાત જાતમાં ભેગા થયા, અને 100 ની દોડ બાપાની હાજરીમાં કરવામાં આવી. અને એમાં તો રોડા સ્વામી બહુ કેફ હતો,
કે હું તો અમે એથ્લેટિક કહેવાય સ્પોર્ટી કહેવાય.

0: એટલે બાપાને તો કે જો હું જ ને પેલો નંબર આવવાનો છે મારો. એટલે એ 100 મીટર દોડમાં આમાં હતું શું કે 100 મીટર દોડ આખી જે ટ્રેક આવે ને, આ રેસલ પેલી સ્ટેડિયમ જેવું જ હતું. આ બાજુ શરૂ થાય, બધા હરિભક્ત આ બાજુ બે સાઈડમાં ઊભા રહી ગયા હતા, આ બાજુ સ્વામીને સિંહાસન રાખ્યું હતું, અને જે 100 મીટર જ્યારે પૂરું થાય આ બાજુ પૂરું થાય. રોડા સ્વામી બધા દોડા તો માંડ્યા, પણ રોડા સ્વામી ખબર નહીં કંઈક શું વાગી ગયું, શું થઈ ગયું એમને, એ પોતે પડી ગયા અને પણ એ બહુ સારું એવું છોલાઈ ગયું હતું. પણ કેપી સ્વામી એ દોડતા બધાને એવું જોયું કે આ કેપી સ્વામી દોડાવશે તો કેવું એમાં દ્રશ્ય હશે, અને જાડા બધા શરીર પોતે. પણ દોડતા દોડતા દોડતા બધાને એવું જ કે 100 મીટર દોડ પૂરી કરવાની છે, પણ કેપી સ્વામી એટલા બધા હોશિયાર કે વચ્ચે વચ્ચે બાપા જે 40 કે 50 મીટર જે માર્ક આવે એ ત્યાં મરતા જતા જતા તરત આમ મળી ગયા અને બાપાના ચરણમાં પોતે માથું ત્યાં ઝુકાવી દીધું. અને બાપા પછી બોલી ગયા કે જ્યાં પહોંચવાનું તમે ત્યાં પહોંચી ગયા. 100 મીટરની દોડ ક્યાંક ત્યાં નથી પૂરી થતી, 1000 જન્મ જન્મની દોડ અહીંયા પૂરી થાય છે. બાપા કે તમે જ્યાં પહોંચવાનું હતું એ ત્યાં પહોંચી ગયા, અને બધાને ત્યાં ઇનામ પણ આપ્યા, સંતોને પણ ત્યાં પછી આશીર્વાદ આપ્યા. પછી બાપા રોડા સ્વામીને જોવા ગયા કે બહુ કેફમાં હતા ને કે જીતી જાય કે ક્યાં ગયો શું થયું. પછી ત્યાં બધું પાટે પીની પણ એમને કરવું પડી હતી. ત્યાં સ્વામી બાપા 84 સાલમાં ના 2003 સાલમાં 11 વર્ષે જ બાપા દિલ્હી જતા જતા આબુ પધારેલા છાત્રાલયમાં, અને એના પર આપણે કેટલાક દ્રશ્ય જોયા હશે. નાના નાના બાળકો શિશુઓ સાથે બાબા બેડમિન્ટન રમ્યા, વોલીબોલ રમ્યા, ક્રિકેટ રમ્યા, એકદમ હળવે હળવે. પણ એ લોકોની ગેમમાં બાપા તરત ભળી ગયા. 84 સાલમાં બાબા પોતે પરદેશમાં હતા, અને એ વખતે શિકાગોમાં આ બધા નેશનલ કન્વેન્શનની આખું આયોજન હતું, શિબિર. એમાં બધી મુખપાટની બીજી બધી સ્પર્ધાઓ તો બધી હતી, પણ ભેગી ભેગી આ બધી જુદી જુદી પણ હરીફાઈઓ હતી સ્પોર્ટ્સની. એમાં ખાસ બાસ્કેટબોલ, અમેરિકાના કિશોરો તમે બાસ્કેટબોલની વાત કરો એટલે રાત દિવસ જોયા વગર એ લોકો બાસ્કેટબોલમાં રમી જામી પડે. જેમ આપણે ક્રિકેટ હોય, ગમે તે ઉનાળો હોય, ઉપવાસ હોય, પણ ક્રિકેટ આવે એટલે બધું દેહનું ભાન ભૂલી જવાય. એમ બાસ્કેટબોલ ત્યાં અમેરિકા માટે એમ ક્રેઝ છે, એટલે નાનો ગમે તેવો છોકરો હોય તો પણ એની બાસ્કેટબોલ રમતા આવડતું જ હોય. હવે એ સ્પર્ધામાં બાપાને ખાસ બોલાવવામાં આવ્યા. એ વખતે સેમિફાઇનલ ચાલતી હતી શિકાગો અને ટેક્સસની. એ આખી સેમિફાઇનલની મેચમાં બાપા પોતે હાજર રહ્યા, આખી મેચ એ લોકો જોઈ. પછી બધા કિશોરથી રહેવાય ને કે બાપા તમે પણ હવે બોલ નાખો, બાસ્કેટબોલ તમે ગેમ જોઈ છે ને, પેલું મોટું ઓછું બાસ્કેટ જેવું આવે અને પછી એમાં પેલી રિંગ જેવું આવે અને મોટો બોલ હોય, આમ બહુ ખાસું ઊંચું હોય, 14-17 ફૂટ ઊંચું હોય, અને અહીંયા બેઠા બેઠા આપણે બોલ એ પેલા બાસ્કેટમાંથી રિંગમાંથી આપણે પસાર કરવાની. એટલે છોકરાઓ આંબો અઘરું આપણાથી તો થાય જ નહીં, એ લોકો જે પ્રેક્ટિસ કરતા એ લોકોને માન માન થતું હોય. એટલે બાપાએ હાથમાં બાપાને હાથમાં બોલ આપ્યો, બધા કિશન બહુ આગ્રહ, સ્વામી કે ના ના આપણે આવો ના ફાવે ને, આપણે ક્યારેય કર્યું ના હોય ને. બાપા એકદમ સંકોચ પામતા હતા, બાકી ના તમે કરો જ આમ ગમે તેમ કરો. બાપાએ પછી આમ જે સ્ટાઇલ હોય ને એક્ઝેક્ટ સ્ટાઇલ, આમ 3 વાર આમ નીચે આમ બોલ બાઉન્સ કરાવ્યો પહેલાં, અને બાપાએ જે એક્શન આમ એમ લીધો અને બધા જ આમ તાકીને જોયે કે સ્વામી શું કરશે શું કરશે. આમ તો કોઈને આશા જ નથી કે આવી રીતે જાય, કારણ કે આપણાથી ના જતો હોય, આપણે આટલી વાર ટીવીમાં જોયું હોય, આપણે પોતે રમ્યા હોય. અને બાપાના બધાના આમ શ્વાસ ઊંચા થઈ ગયા હતા, અને બાપા જ પહેલા જ ધડાકે આમ જે જાય છે ને બધાના મોઢા જો ના આમ થઈ ગયા હતા, અને પહેલા જ ધડાકામાં આખો બોલ સીધો રિંગમાંથી એકદમ સ્વીટલી જે પસાર થઈ ગયો, અને આખું ત્યાં જે બધી જીમ હતી બધા છોકરા ઓ થઈ ગયો, આમ ચિચારી બોલાવીને એટલો બધો આમ જય જયકાર થઈ ગયો. આમાંથી બધા નિશ્ચય થઈ ગયો કે આ પ્રમુખ સાહેબ મહારાજ ગુરુ છે. બાકી ત્યાં તમે ગમેલી કથા વાર્તા કરો ને ઉપનિષદની વાતો કરો, વચરામણી તમે પારાયણ કરો, એમાંથી કંઈ સિદ્ધ ના થાય, પણ પ્રમુખ સાહેબ મહારાજ સર્વોપરી બસ પૂરું થઈ ગયું. કેમ? કારણ કે પ્રમુખ સાહેબ એને બેસ્કેટબોલ રમતા આવડે છે. જેમ મહારાજ કાઠિયું દરબાર સાથે જે રમતા, ઘોડા ખેલતા અને જે બધી વાડીમાં બધા જે રમતા, બીજું ક્યાંય કહેવાની જરૂર નથી, પણ મહારાજ સર્વોપરી કારણ કે એમને ઘોડા ખેલતા આવડે છે. એમ પ્રમુખ સાહેબ મહારાજ પણ સર્વોપરી ગુરુ કારણ કે એમને બાસ્કેટબોલ રમતા આવડે છે, બીજું કંઈ એમને ત્યાં જોતું નથી. મહારાજે આ જ કર્યું, સ્વામી પણ એ જ કરે છે, કિશોરો સાથે, બાળકો સાથે, યુવકો સાથે જેમ એ લોકોને સમજાય એવી રીતે પોતે વર્તી ગયા. લલપતરામ કંઈ બીજું પણ કહે છે, જે સમજે જે રીતથી તેને સમજાવીએ તેમ, બેરો સમજે શાનમાં તો કરી લવારો કેમ. જે માણસ બેરો જ હોય એને કે તમે ગમે લાંબુ ભાષણ કરો ને, ગુજરાતી બોલો ને હિન્દીમાં બોલો, સંસ્કૃતમાં બોલો, ઇંગ્લિશમાં બોલો, હું મચવાનો છે, બેરો જ છે. બેરો સમજે શાનમાં તો કરે લવારો કેમ. એમ આપણે માટે જે રીતે સમજાય, બાળક સમજે, બાળક આગળ બોલીએ તો બનીએ બાળક રૂપ, ભાવ તાતા ભાવ બોલીએ ભલે હોય ભણેલા ભૂપ. મોટા મોટા કંઈક બધો બહુ ઇતિહાસ સાહિત્યકાર હોય, મોટો કંઈક સાયન્ટિસ્ટ હોય, પણ જ્યારે પોતાના બાળક સાથે, પોતાના પૌત્ર સાથે રમવા માટે આવે ત્યારે કેવી રીતે બોલે? એની રીતે જે બોલે ને, કદાચ આઈન્સ્ટાઈન આવે ને પોતાના પૌત્ર સાથે વાત કરવાનો હોય તો ત્યાં પછી ઈ કોસ એમ સ્ક્વેર ની વાત ના કરે, એ તો એને જેમ પોતાના પૌત્ર ને જેમ સમજાય એ કાલું ઘેલું ત્યાં જ બોલે ને, તાતા જો મતલી જાય ને તીલી જાય ને, ત્યાં જ એવી જ ભાષા વાપરે. ભલે પછી મોટા મોટા સાયન્ટિસ્ટ હોય એમ સંતો ઘણી વાત કરતા હોય છે કે કદાચ કઈ ગુજરાત યુનિવર્સિટીનો મોટો સાહિત્યકાર હોય, સાહિત્ય ડિપાર્ટમેન્ટનો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય, અને એ જ્યારે પોતે ઘરે આવે અને એને ભૂખ લાગી હોય ત્યારે પછી એવું કે પોતાની ઘર ધનપત્નીને કે હે મમાર ધાંગણી, તું મને પરિપક્વ પોલિકાનો પ્રદાન કરવા માટે યોગ્ય થાઓ. સમજ્યા તમે આમાં કઈ? પરિપક્વ હશો ને પોલિકા હશો ને હું બકે છે એવું થાય ને, એટલે કે મને ભૂખ લાગી તું રોટલી આપ ને. ઘરવાળો શું કે તમે સાહિત્યના પ્રોફેસર ખરા પણ કોલેજમાં, તમારે ઘરમાં આવું તો સાહિત્ય મૂકીને આવું, તમારે અમારી આગળ સીધી રીતે વાત કરો નહીં તો ખાવાનું મળશે. એમ જ્યારે સામેવાળાને જે રીતે સમજાય એવી રીતે વાત કરવી પડે, જે સમજે જે રીતથી તેને સમજાવીએ. તેમ સ્વામીજી સમજે કે આ યુવકો છે, આ કિશોરો છે, બાળકો છે, એ લોકોને કેવી રીતે સમજે, એ લોકોને કેવી રીતે હેટ થાય છે. સ્વામી આપણી પ્રત્યેક ક્રિયા આના માટે જ હોય છે, આપણે હેટ થાય, આત્મબુદ્ધિ થાય, સુવર્ણ થાય. એ સ્વામીશ્રી પણ આપણા માટે એવી રીતે વર્તે છે. આ કેટલીક સ્પોર્ટ્સની વાત થઈ, એમાં સ્વામી આપણી સ્વિમિંગની પણ ક્રીડાઓ બધી બહુ જબરદસ્ત છે. સ્પોર્ટ્સમાં પણ સ્વિમિંગ આવી જાય ને, 90ની સાલમાં બાપા સાથે બધા આખું લંડનનું યુવક મંડળ સ્વિમિંગ કરવા ગયું હતું. ત્યાં એક બહુ મોટું વોટર રિઝોર્ટ છે, ફેન્ટસીઝ કરીને, ફેન્ટસીઝ દરિયાઓ બધા આમ સ્લેશ છે, પણ બાપા સાથે આખું એ આખું રિઝોર્ટ એ હાયર કરી અને બધા જ સંતો અને બધા યુવકો અને બાપા સહિત ત્યાં બધી સ્લાઇડ આવે ને પેલું આમ વોટરફોલ આવે ને જાતની બધી રમતો. બાપા ત્યાં ઠાકોરજી સાથે ત્યાં નાના કુંડમાં પણ રહ્યા, સ્નાન કર્યું, ઠાકોરજીને પણ સ્નાન કર્યું, ધૂન પણ કરી અને બધાને સંતોને પણ કીધું કે ત્યાં તમે જાઓ રમો અને ઘરો અને ફરો. અને બાપાએ ત્યાં યુવકોને બહુ સ્મૃતિ આપી. પહેલાં તો સ્વામી બાપા જ્યારે પોતે સ્નાન કરતા અને સ્વિમિંગ પૂલમાં પડતા ત્યારે તો અઢળક બધી સ્મૃતિઓ બધી યુવકો અને કિશોર અને સંતોને પણ આપતા. અક્ષયપુરુષ સ્વામી છે, અમદાવાદમાં જે પૂજાની સેવા ઘણા વર્ષોથી પોતે કરતા હતા, એમનો પોતાનો પ્રસંગ બધા ઘણા બધા યાદ કરાવે છે કે 77 અને 78ની સામે બાપા સાથે જ્યારે પરદેશમાં હતા ત્યારે તો કેટલા એવા પ્રસંગ બની ગયા કે સ્વામી બાપા પોતે સ્વિમિંગ કરવા માટે સાથે આવ્યા હોય. ત્યાં હેલ્યોક નામનું એક શહેર છે અમેરિકામાં, ત્યાં કિરણભાઈ આપણા હરિભક્તનું ઘર છે, એમનું મોટો સ્વિમિંગ પૂલ, વિશાળ એમનું ઘર. એ સ્વિમિંગ પૂલમાં બધા સંતોની ઈચ્છા કે બાપા સાથે ત્યાં આપણે સ્નાન લીલા આપણે બધી કરીએ. સ્વામી બાબા ત્યાં પધાર્યા અને અંદર ઠાકોરજીને પેલા નવડાવ્યા, પેલા તો શીચે પાણીમાં હતા, પછી સ્વામી બાબા ઊંડા ઉતર્યા અને જેવા ઊંડા ઉતર્યા એટલે બધા સંતો ટપ ટપ બધા અંદર પાણીમાં પડવા માંડ્યા. અને બાપા બાપા તો બહુ સારા તરવૈયા છે, નાનપણથી એમને તો બહુ સારું ફાવે છે. બાપા થોડાક શીચે પાણીમાં હતા અને એમને ખ્યાલ ના રહ્યો, પગ થોડાક પોડા હતા, એટલે અક્ષયપુરુષ સ્વામી બાપાના અંદર થોડુંક અંડરગ્રાઉન્ડ અંડરવોટર જઈ અને બાપાના બે પગમાંથી આમ વચ્ચે ઘૂસી ગયા, આમ પસાર થઈ ગયા. બાપાને ખબર પડે કે આ શું આવી ગયું આ માછલી જેવું, બાપા એકદમ આમ આમ થોડોક સરપ્રાઈઝ થઈ ગયા. આવું એક બે વાર થયું એટલે પછી બાપાએ કીધું કે હવે આવો ફરી વાર, અને ફરી વાર આવું કીધું પણ એ જ વખતે બાપાએ પગ બંધ કરી નાખ્યા એટલે અક્ષયપુરુષ સ્વામીનો માર્ગ બંધ થઈ ગયો. પણ અક્ષયપુરુષ સ્વામીને એટલા ચકોર, એમને શું કર્યું, બાપાના બે ચણાવીન લઈ પોતાને માથે મૂકી અને એકદમ બાપાને જ રિસલ આમ પોતાના માથાથી ઉપર આમ કરી અને એમના ફોર્સથી બાપાને એકદમ કૂદકો મરાવ્યો અને બાપા ગુલાટ ખાઈ આમ સમોસલ કહીને પાછા પાણીમાં પડી ગયા. અને બાપાને એટલી મજા પડી ગઈ કે ફરી વાર કર, એમ કરીને સ્વામી બાપા 3-4 વાર ગુલાટ ખાધી અને આમ અક્ષયપુરુષ સ્વામીના હાથે. અને ત્યાં આમ સાવ નાના બાળક હોય એવી રીતે પોતે કરતા બાપા. ઇવન પછી પણ ત્યાં પરમાનંદ કાકાના ઘરે ત્યાં ઉતારો હતો ત્યાં 90 એમને 2 કરોડ રૂપિયાનું એમને સ્વિમિંગ પૂલ બનાવેલું. પરમાનંદ કાકાએ પોતાને સ્વિમિંગ કરતા આવડતું જ નથી પાછું, પણ જર્મની સ્પેશિયલ એન્જિનિયર્સ આવ્યા હતા અને એમને 2 કરોડ રૂપિયાનું એક સ્વિમિંગ પૂલ કર્યું કે સ્વામી એકવાર આવે મારા ઘરે અને બસ સ્નાન કરે સંતો સાથે. સ્વામી ઈચ્છા બહુ ઓછી હતી પણ પરમાનંદ કાકાનો આગ્રહ એટલે પછી બાપા કમને પણ ત્યાં પધાર્યા. પણ પધાર્યા પાણી જોઈને પછી બાપાનું મન લલચાઈ ગયું, પછી તો ફૂલ ફ્લેજમાં પછી બાપા ત્યાં લીલા બધી કરી, બાપાએ ડાઇવિંગ પણ કર્યું અને સોમરસોલ્ટ સહિત આમ પેલા એજ ઉપરથી સ્પ્રિંગ બોર્ડ હોય ડાઇવિંગ બોર્ડ એમાં બાપા વ્યવસ્થિત આમ થોડુંક સ્પ્રિંગ મારી કૂદકો મારી અને સોમરસોલ્ટ સાથે પોતે બાપા ડાઇવ મારે છે. ક્યારેક હાફ સોમરસોલ્ટ હોય, ક્યારેક ફૂલ સોમરસોલ્ટ હોય, એવા પણ દર્શન સંતોએ ઘણી વાર કર્યા છે. એકવાર પછી આ તો અમેરિકાની વાત થઈ, પછી અક્ષયપુરુષ સ્વામી સાથે જ પોતે મુંબાસા પધાર્યા. સંતો બધા ભેગા હતા અને બંબુરી બીચ બહુ જ સુંદર, આખો વ્હાઇટ સેન્ડનો આખો બીચ છે અને ત્યાં દરિયા સ્નાન કરવા માટે સંતો અને બધા આખો સંઘ ત્યાં પહોંચ્યો. પાણીમાં જ બાપાએ સર્કલ કર્યું, આમ આખો રાસની બધી કુંડળી હોય ને એવી રીતે બાપાએ આખું રાસનું આમ સર્કલ કર્યું. પણ બાપા છે ને અક્ષય પુરુષ સ્વામી સાથે સમજી ગયા. બાપા કહે કે તું દૂર જતો રહે, તો હું ઈશારો કરું ત્યારે તું આવજે નજીક, અત્યારે તું સર્કલમાં ના આવતો. એટલે એપી સ્વામી દૂર જતા રહ્યા અને બાપા એક સર્કલમાં હતા અને પછી ઈશારો કર્યો. એટલે લોકોને ખ્યાલ નહીં કે આ એપી સ્વામી દૂર છે. એપી સ્વામી તરતા તરતા તરતા આખું સર્કલનો જે વચનનો ભાગ હોય એ વિંદી અને સ્વામી બાપાના નીચે પગમાં આવી ગઈ. એ જ રીતે ફરી પાછું બાપાને કૂદકો મરાવ્યો. બધા પેલો વેલ માછલી પેલી આવે ને આમ ઉછીને પાછા પાણીમાં જાય, એ જ બાપા આખા ઊંધા ઉછળી અને પાછા પાણીમાં પડી ગયા. બધા સંતો જોયા કરે કે આ શું થયું બાપાને. પછી ખબર પડી કે નીચેથી એપી સ્વામી આખો આવી તમ કૂદકો મરાવ્યો છે. એમ કરતા કરતા સ્વામી બે ત્રણ વાર આવી રીતે કૂદકા ત્યાં મરાવ્યા. પછી બાપા કે ચાલો આપણે સ્પર્ધા કરીએ કે પાણીમાં કોણ વધારે રહી શકે છે. એટલે બાપાએ ત્યાં પછી નાક બંધ કરી જ્ઞાનપીઠ સ્વામીને જજ તરીકે રાખ્યા કે તમે નિર્ણાયક કે તમારે ગણો કે કોણ વધારે પાણીમાં નીચે રહી શકે છે. એમ કરતા કરતા પછી બે જણા ભેગા થઈ ગયા. બાપાએ નાક બંધ કર્યું ને એપી સાહેબ નાક બંધ કર્યું કે રેડી, એમ કહીને નીચે ઉતરી ગયા. પણ પછી બાપાથી બહુ રહેવા આવ્યું ને બાપા ઊંચા આવી ગયા એટલે એપી સાહેબને બહુ ઘણી વાર લાગી. અને એપી સ્વામી બહાર આવ્યા કે હો એપી તને તો બહુ ફાવે છે પાણીમાં રહેતા, એમ કહીને પણ ત્યાં એમને સ્મૃતિ આપી. આવો જ બીજો એક પ્રસંગ આ ડૂબ જે સ્પર્ધાનો ત્યાં ભાદરામાં થયેલો. નીલકંઠ બાપાનો બહુ લાડીલો બાળક હતો. બાપા કહે કે આપણે પણ ભાદરામાં ત્યાં સ્નાન કરવા માટે ગયા. બાપા પહેલાં બાળકને કહે છે આપણે સ્પર્ધા કરીએ ચાલ કે પાણીમાં કોણ વધારે રહી શકે. એટલે આ વખતે બાપાએ છે ને યુક્તિ કરી, ચીટિંગ કર્યો બાપાએ થોડુંક. પેલા નીલકંઠને કહે ચાલો આપણે બરાબર નાક બંધ કર નાખ, હવે આપણે નીચે ઉતરે, હવે જે છેલ્લો બહાર આવે ને એ વિજેતા, કારણ કે એને વધારે રહેવું હોય ને પાણીમાં. એટલે બે જણા નીચે ઉતરી ગયા. બાપાને ખબર કે નીલકંઠ અંદર ઉતરી ગયો, બાપા ત્યાં બહાર આવી ગયા અને શ્વાસ બરાબર લઈ લીધો અને પછી શ્વાસ ભરીને પાછા અંદર નીચે ઉતરી ગયા. કદાચ નીલકંઠ બહાર આવે તો નીલકંઠ બહાર આવ્યો. હવે આ ગુરુ તો શિષ્ય પણ એનાથી પણ સવાય જ હોય. એટલે એને ખ્યાલ આવ્યો કે બાપાજી નીચે છે કે એની બીજો શ્વાસ લઈને પાછી નીચે ઉતરી ગયો. એમ કહીને પછી બાપા બહાર કે આ મારો વાલો હજી નીચે છે. બાપાએ શ્વાસ લીધે પાછી નીચે ઉતરી ગયા. બે ત્રણ વાર નાયણ સ્વામી પ્રસંગ ઘણી વાર કહે છે બે ત્રણ ઊંચા ની બધા સંતો જોયા કરે કે આ બે એકબીજાને ઠગે છે. પછી તો બાપા કે ચાલો હવે આપણે શિષ્યને આપણે જીત અપાવીએ. મને ખબર પડી ગઈ કે આ એકબીજા ચીટિંગ, આટલો તો રહેવાય જ નહીં પણ કોઈ કોઈ બોલે નહીં કે તું ચીટિંગ હું પણ ચીટિંગ જ કરું છું. તો અંદર અંદર પછી આવી ત્યાં ગમત ચાલી. ત્યાં આવી જ રીતે મહુવામાં પણ હિતેશ નામના બાળક સાથે બાપાએ ત્યાં જ્યાં ડૂબકી મારીને ત્યાં ડૂબકીના દાવ પણ બાપા ત્યાં બાળક સાથે કરેલા. અયોધ્યામાં પણ ત્યાં સરયુ ગંગામાં પછી અલ્હાબાદમાં પણ બાપાએ ત્યાં સંતો પાસે પિરામિડ કરાવડાવ્યું, પિરામિડ પાણીમાં. અને બાપા ખાલી જોયે એવું નહીં, ક્યારેક તો સંતો પેલા કરતા નગર યાત્રા બાપા એમ જોયા કરે, પણ પાણીમાં પિરામિડ સંતોએ કર્યું અને એમાં ટોપ ટોચ ઉપર બાપા પોતે ચડી ગયા. વિચાર કરો ત્રણ ચાર લેવાનું પિરામિડ હોય અને પાણીમાં પાછું ને ફોર્સ આવતો હોય, આમે સ્થિર રહેવું અઘરું પડતું હોય છે. પણ એમાં ટોચ બાપા કેટલું આમ શરીર એજાઇલ હશે, કેટલું પોતે ફિટ હશે, છેટ ઉપર પહોંચી ગયા અને આમ જય બોલાય જય સ્વામિનારાયણ કહીને સાથ કરીને બાપા ઉપરથી પછી કૂદકો મારે આમ પાણીમાં. એવી ત્રણ ચાર વાર એક તો આ સરયુ ગંગામાં અને એક અલ્હાબાદમાં બે જગ્યાએ સ્વામી બાપા આવી હતી સ્મૃતિ આપેલી. જૂના સંતો યાદ કરે છે કે 87 સાલમાં જ્યારે ત્યાં ઉત્તરાખંડ યાત્રામાં હતા અને એ વખતે હરદ્વાર જે હરકી પેઢી છે ત્યાં બધા સંતો સ્નાન કરતા હતા. પહેલાં બાપા ત્યાં ઉતર્યા, પછી ઠાકોરજીને સ્નાન કરાવ્યું, પછી ધૂન કરાવડાવી બધા જ હરિભક્ત સંતોના દેશકાળ માટે સ્વાસ્થ્ય માટે. અને પછી એ વખતે 300 સંતોનો સંઘ હતો અને પાણી જોયું બધા એમ રેવાયું તો નહીં, એટલે બાજુમાં બધા જ સંતો એકદમ ફૂલ ફોર્સમાં પાણી જતું હતું. ગંગાનો પ્રવાહ એટલે જબરજસ્ત ફોર્સ હોય આખો. બધા સંતો આમ બાજુમાં પુલ પણ હતું, પુલમાંથી બધા કૂદકો મારી મારી સંતો અને પ્રવાહમાંથી પસાર થાય બાપા ત્યાં બાજુમાં ઊભા હતા. અને જ્યારે સંતો પસાર થાય એટલે બાપા ત્યાં આમ આશીર્વાદ ટપલી આપતા જાય અને ધક્કો સહેજ મારતા જાય બધા સંતો એમ આશીર્વાદ ઝીલતા ઝીલતા આગળ પોતે પહોંચતા જાય. બધા આમ આગળ જાય પાછા નીકળીને પાછા આવે આમ બાપાને જેટલા આશીર્વાદ મળે એટલું સારું. પછી એમાં યોગીચંદ સ્વામી આવ્યા અને યોગીચંદ સ્વામીએ બાપાને બધા બરાબર આમ પાસમાંથી જ નજીકમાંથી પસાર થયા અને બાપાએ ધક્કો નહીં, બાપા એમના ઉપર જ ચડી ગયા, યોગીચંદ સ્વામી ઉપર જ ચડી ગયા અને એમના ટેકવે એમના આમ શરીરે બે જણા ઉપરા ઉપડી એ પાણીમાં તરવા માંડ્યા. કેવું દર્શ્ય છે આખું. બાપા એવી રીતે યોગીચંદ સ્વામી સાથે પણ તેવી સ્મૃતિ કરેલી. આવા તો સંતો સાથેને પણ બીજા ઘણા પ્રસંગો છે કે સાંઈ બાપાએ આવી સંતો સાથે હળવાશમાં કેવી બધી પડો બધી કાઢી હોય. આ તો સ્પોર્ટ્સની વાત થઈ, પણ સાહેબ આપણને એવું કંઈ નિમિત્તની જરૂર નથી પડતી કે પાણી હોય કે ગેમ્સ હોય ત્યારે જ આપણે રમત કરીએ, ગમત કરીએ. બાપાને તો ગમે ત્યારે ગમત સૂજે, અને એવું તો કેટલા બધા પ્રસંગો બન્યા છે કે સ્વામી આમ નિમિત્ત કાઢીને પણ આવી રીતે પ્રસંગ નિમિત્ત ના હોય તો પણ નિમિત્ત ઊભું કરીને પણ બાપા ગમત. એ ત્યાં વેગ સાગર સ્વામીથી રેસ લગાવી, વેગ સાગર સ્વામી અને બાપા બેની રેસ લાગી કે તમે હવે કોણ આગળ જીતી શકે છે. એમ સ્વિમિંગ રેસ પણ ત્યાં ચાલી. મહેશ મોન્ઝામાં બાપા મહેન્દ્રભાઈના ઘરે હતા એ વખતે પણ બાપાએ પીજે સ્વામી સાથે પકડદાવ નાખી રમત રમેલી, પકડદાવ કે કોણ એકબીજાને પકડી શકે છે. આપણે ત્યાં આપણે નિર્મલસિંહ રાનોને એક પેલું ફાર્મ હતું વોટર પાર્ક જેવું, એમની ત્યાં પેલી બોટ હતી, હા વડાગામ, વડાગામ ત્યાં પણ બાપા ઈશ્વરચરણ સ્વામી ડૉક્ટર સ્વામી બધા મોટેરા સંતો, અને એ વખતે પેલી બોટની બધી રાઈડ હતી એમાં બાપા બેઠા અને સંતો સાથે બને સ્મૃતિ આપીને એક વાર એક બોટ તો પડી પણ ગઈ, બાપા પોતે પડી ગયા, આખી બોટ આમ ઓથલો મારી લીધો, બાપા સીધા પાણીમાં, ઈશ્વર સ્વામી પાણીમાં, કેટલા બધા સદગુરુ સંતો પાણીમાં, બધાને થયું કે બાપાનો આમ જીવ ઊંચો થયો કે બાપા શું કરશે. બાપા પછી ઉપર આવ્યા જ નહીં, તરત બાપા અંડર વોટર તરી અને છેટ કિનારે બહાર આવ્યા. બાપા પણ હોશિયાર કે કદાચ તરત માથું ઊંચું કરે તો કંઈક વાગી ભાગી જાય તો પણ મોટર ચાલુ હોય, એટલે બાપા આમ દૂર જઈને પાછું ઉપર આવ્યા. એવી રીતે બાપા ત્યાં સ્મૃતિ આપેલી. ક્યારેક તો આ તો પાણીની બધી રમત છે, પણ બરફમાં બાપા રમત રમ્યા છે. 88 સાલમાં બાપા જ્યારે આલ્પ્સ પધારેલા ત્યાં સ્વિટ્ઝર્લેન્ડમાં, તો ત્યાં સંતો સાથે બાપાએ સ્નો ફાઇટ કરેલી, જ્યાં જે સ્નોમાંથી બધા ટેવાયેલા હોય છે ત્યાં જે બરફ હોય એકદમ મુલાયમ આખો બરફ હોય, એકદમ સોફ્ટ અને સિલ્કી જેવો જ લાગે તમને, આમ પાવડર જેવો જ. તો ત્યાં બધા હરિભક્તો બધા બરફના બધા ઘોડા કરતા હતા અને ઘોડા કરી કરીને સ્વામી બાપાને આપતા હતા, અને સ્વામી બાપા એક પછી એક બધા સંતો પર ફેંકે. આમ ત્યાં આમ હોય બરફ પણ ઠંડી ના લાગે, મજા આવે, એમ ગરમ ગરમ લાગે બધું વાતાવરણ. એટલે બધા સંતો સાથે બાપાએ ત્યાં સ્નો ફાઇટિંગ કરેલી, એક ઉપર એક બધા ઘોડા નાખે, પછી બાપા સંતો સામે નાખે. આમ જે મારા આપણે વાત સાંભળતા કે હરિભક્તોને પરમ સાથે બધે રંગલીલા કરતા અને રંગ છાંટતા રંગ ફેંકતા, બાપા આવી રીતે બરફથી બાપાને ત્યાં બધા રંગ્યા અને ફેંક્યા. પછી એકવાર તો બાપાએ આ તો સ્વિમિંગની રેસ એ ગાડીની રેસ લગાવી હતી. ભગવચંદ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે કે હાડેવાથી પોતે પાછા આવતા હતા, એમાં બાપાને ભગવચંદ સ્વામી કેફમાં બોલી ગયા કે અમે પહેલાં પહોંચી જશું, અને પટેલનો કેફ અને આપણે સ્વામી પટેલ જ હતા, એટલે બાપા કે જોઈશું આપણે. અને પછી આમ તો મારે બાપા હું ક્યારેય કરતા નથી, બહુ જ ગાડીમાં તો બહુ પોતે સેફ ચલાવતા હોય છે, કેટલાવડાવડાવતા હોય છે, પણ આ પટેલને એકવાર બતાવવા માટે બાપા ત્યાં હાડેવાથી ગાડીમાં રેસ લગાવી ભગવચંદ સ્વામી સાથે, એ પણ પોતે સ્મૃતિ કરતા હોય છે. ક્યારેક તો બાપાની જે અમુક જમાણીની લીલા છે એ તો અમુક ખરેખર અદ્ભુત છે. મહારાજને જે પણ બધા પ્રસંગ આપણે સાંભળીએ છીએ કે અદ્ભુતાનંદ સ્વામીને ત્યાં પેટમાં પેલા લાડવાથી મારેલા, એવો જ પ્રસંગ કેપી સ્વામીનો પણ છે. એકવાર કેપી સ્વામીને બધા જમતા હતા, તો ના એ પ્રસંગ જુદો છે, ગયા વર્ષનો પ્રસંગ છે. બાપા જ્યારે ત્યાં જલજીની વખતે આવ્યા અને બાપા સાથે કેપી સ્વામી વિચરણમાં જતા ભેગા ભેગા, અને એ વખતે આમ પહેલા જ દિવસે જે આવ્યા છે અને ગણેશ ચતુર્થીને દિવસ આમ જતો રહ્યો, બાપાએ ફૂલ એક જલજીની એકાદશી માટે જ આવી રહ્યા છે, એ વખતે બાપાએ પ્રસંગ યાદ કર્યો કે અમારી સાથે ગણપતિ સાથે જ ફરે છે, કે ગણપતિ અમારી સાથે જ ફરે છે, અને કે મેં નજર નજર જોયું કે તમે લોકો તો એવું જોયું હશે કે પ્રસંગ બધા મળી ગયો હતો વર્ષો પહેલાં કે ગણપતિ દૂધ પી છે, કે અમારા ગણપતિ તો આખું નાખો લાડુ ખાઈ જાય છે, કે મેં મારી નજર સમક્ષ જોયું કે મેં પ્રત્યક્ષ જોયું કે મેં ડૂટીમાં લાડુ નાખ્યો અને લાડુ ચપટ થઈ ગયો. બાપા એ વખતે કેપી સ્વામી ડૂટીમાં આખો નાખો લાડુ એ આમ ખોસી દીધો હતો, કેપી સ્વામી લાડુમાં ડૂટીમાં. ક્યારેક તો બાપા લાડવાથી પણ માર્યા. પરમપ્રકાશ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે કે બહુ યુક્તિપૂર્વક બાબા પાસે પ્રસાદી લેવા માટે ગયા. પ્રસાદી લેવામાં તો બધા અઢળક પ્રસંગ છે, સિદ્ધેશ્વર સ્વામીના, કેપી સ્વામીના, ભદ્રેશ સ્વામીના, આવા બધા તો બ્રાહ્મણોને બાપા જમાડવામાં જરાય ના નથી પડતા. આજે આખી બ્રાહ્મણની જે લિસ્ટ છે સિદ્ધેશ્વર સ્વામીમાં વોખરે ના હોય ને તો પણ સામે ચાલીને પ્રસાદ માગી જ લે, આખી નાખી થાળી માગી લે, એમને પાછું નિયમ છે એટલે એમને તો વધારે જમાડે. કેપી સ્વામી છે, ભદ્રેશ સ્વામી છે, મધુરવર્ધન સ્વામી છે, દિવ્યભૂષણ સ્વામી છે, પરમાનંદ સ્વામી છે, અમુક તે છે બ્રાહ્મણ બધા પાત્રો છે, આવા ખાસ અવશ્ય સામે ચાલીને પ્રસાદ આપતો હોય છે. એમાં એકવાર બ્રહ્મપ્રકાશ સ્વામી પ્રસાદી માંગી, બાપાએ ના પડી, બાપાને જ્યારે ના આપવું હોય ને ધરાડ પણ ના આપે. મને યાદ છે 98 બાપા બીમાર હતા ને બાયપાસ વખતે, એટલે જ્યાં જ્યાં જઈને બધી જલેબીની જ રસોઈ છે બધી. મહારાજ જ્યારે પેલી લીલા કરેલી પહેલાં બાર જણ જાડિયામાં, મહારાજ કે અમે તમે જલેબી જમાડો તમે સાજા થઈ જાય, તો બાપા જ્યાં જ્યાં જાય ને કોઈ મંદિરમાં જલેબીની જ રસોઈ. બાપા જ્યારે ત્યાં વેસ્ટ માંથી નીકળતા હતા 6 સપ્ટેમ્બર એ વખતે સાંજે એમનો કાર્યક્રમ હતો ત્યાં વેસ્ટેસ્ટર કાઉન્ટી હોલમાં, બધા ડૉક્ટરોની સન્માન સભા હતી. એ વખતે બપોરે આ બધા એ ભરતભાઈના ઘરથી મોટી રસોઈ હતી, જલેબીની રસોઈ. બાપાએ કીધું કે હું સામેથી, બાપાએ સામેથી કીધું કે હું જમાડવા માટે આવું છું. એટલે બાપા ઊભા ઊભા જ ત્યાં કિચનનું કાઉન્ટર હતું અને બધાને જલેબી પીરસતા હતા બાપા. એમાં રોડા સ્વામીની થોડી ગમત સૂજી, એટલે આપણા જે પત્તર હોય ને સામેના પ્રમાણે આટલા પત્તર હોય, એમના ઘરમાં છે ને પેલી ફ્રૂટ ડીશ માટે એક મોટો બાઉલ જેવો હતો અને એ વાસનું જ હતું. આપણું જે સંતોનું પત્તર હોય એ જ મટીરિયલનું, એ જ આખું ડિઝાઇનનું, પણ મોટું આવડું મોટું હતું. એટલે એમને ગમત સૂજી, એટલે એ આખું જે ફ્રૂટ બાઉલ છે એ ખાલી કરી ધોઈ અને પત્તરના રૂપમાં બાપા આગળ ધરે છે. કે બધા બાપા બધા પત્તરમાં જલેબી આપતા હતા, પાંચ સાત કોઈને 10 આપતા હતા, પણ રોડા સ્વામીને લાલચ કે આપણે વધારે પ્રસાદી મળે, એટલે આ મોટું પત્તર લઈ, બાઉલ જ, વાટકો જ, વાટકો નહીં આમ તબાસરું જ, એ લઈ અને રોડા બાપા પાસે આવ્યા. અને બાપાએ એક જલેબીને એક ભાગમાંથી આમ આટો ટુકડો કરીને આપી દીધું પત્તરમાં, જા ખાઈ જા કે નહીં મળે તમે જા, કે આ 84 વૈષ્ણવ એક અડધા તાણના દાણામાંથી થયા, આટામાંથી તૃપ્તિ થઈ જશે જા. એટલે ક્યારેક ના હોય એમાંથી પણ સ્મૃતિ આપે, ક્યારેક તો આમ આમ ભીંજવી દે. આપણે દૂધપાકના બધા પ્રસંગો તો જોયા છે પ્રત્યક્ષ, કેવી રીતે બધાને પીરસતા હોય છે. ઘનશ્યામ બાપાને આમ જે માથે રેડે અને બધા જે ભેગા થાય પાછા, બાપા ખાસ ધ્યાન રાખે કે નીચે છેટ કોપિન સુધી દૂધ જવું જોઈએ. એટલે પાછળ કોઈક હોય કે પાછળ જે પાટલી હોય ને એ પાટલી ખેંચે, એટલે આખો દૂધનો જે રેલો હોય દૂધપાકનો એ છેટ નીચે સુધી જવો જોઈએ, ત્યારે કહેવાય કે ઘનશ્યામ બાપા બરાબર દૂધપાકથી નવડાય આપણે. એવા પણ બધા બાપા લીલા કરતા હોય. આ બ્રહ્મકૃષ્ણના પ્રસંગ આપણે કહેતા હતા, એમને ઈચ્છા કે મને લાડુ મને મળે, બાપાએ ધરાડ ના પડી કે ના નહીં જ મળે, નહીં જ મળે. એટલે પછી બધા સંતોને દયા આવી, અક્ષરજીવન સ્વામી પછી ત્યાં પંક્તિ બોલે છે મહારાજની, કે વાલો જમાડીની જુગતી જાણે રે, ના પાડે તેને લાડવે મારે રે. મહારાજની આ પ્રકૃતિ હતી, જે કદાચ ના પાડે જમવામાં તો મહારાજ સામેથી લાડુ મારતા. બ્રહ્માનંદ સ્વામી પ્રસંગ છે કે મહારાજ એમના ફાંદ ઉપર બધા પેંડાને લાડુ મારેલા અને બ્રહ્માનંદ સ્વામી ટાઈટ પેટ, એટલે બધા લાડુ ને પેંડા બધા ભૂખા બોલાઈ ગયા તેના. તો બ્રહ્માનંદ સ્વામી આજુબાજુ જે કંઈક પ્રસાદ વેરાયો હતો એ પોતે ખાઈ ગયા હતા. તો અક્ષરજીવન સ્વામી જયારે આ કમંકી બોલ્યા તો આપણને એકદમ ઉલટ આવી ગઈ, તો બ્રહ્મપ્રકાશ સ્વામી ઉપર લાડુ ફેંક્યો અને રીતે પ્રસાદી આપી. યાદ છે સારંગપુરમાં 2001 સાલમાં જયારે ફૂલદોલનો ઉત્સવ કર્યો હતો, એકચુઅલી ફૂલ ભૂકંપ થયો હતો એ વખતે 2001 સાલમાં, એટલે રંગ ઉત્સવ એ વખતે આપણે કેન્સલ કરેલો. એટલે બાપા ત્યાં સારંગપુર પધારેલા, એ વખતે અમે જે 100 જે સંસ્કૃત ભણતા હતા, આદર્શ જીવન સ્વામી, આત્મતૃપ સ્વામી, અનિર્દેશ સ્વામી, મધુરવદન સ્વામી, પ્રણવતીર સ્વામી, હું 6 એક સંસ્કૃતનો કાર્યક્રમ હતો. દરેક વર્ગના વિદ્યાર્થી બાપા આગળ બધી જુદી જુદી રજૂઆત કરતા હોય એમ અમારો સંસ્કૃતનો કાર્યક્રમ 3 સેશનમાં ચાલ્યો. અમારો વિષય હતો રંગમ વિના રંગોત્સવ. એટલે બાપા એ વખતે રંગ ઉત્સવ થયો નહોતો, પણ થીમ આખો એવો હતો કે બાપા રંગ વગર પણ રંગી શકે છે. આમ સ્થૂળ રીતે પિચકારી હોય હાથમાં અને રંગ હોય તો જ રંગે છે એવું નથી હોતું. બાપા પોતાની દ્રષ્ટિ દ્વારા રંગે છે, પોતાની વાણી દ્વારા રંગે છે, પોતાની કોઈ લટકા દ્વારા રંગી શકે છે, એમ બધા પ્રસંગો રજૂ થતા હતા સંસ્કૃતમાં. બાપા બહુ સારી રીતે સંસ્કૃત સમજતા હતા. એમાં પછી છેલ્લે આવ્યું કે બાપા પ્રસાદ દ્વારા પણ રંગી શકે છે. અને આ વાત આવી કે બાબા પ્રસાદી આપીને પણ, પ્રસાદનો પણ વરસાદ કરી, પ્રસાદથી પણ પ્રસાદ ફેંકીને પણ પોતે રંગી શકે છે. બાપાના થાળમાં તરત ત્યાં મેસૂબ હતા, એકે એક સંતો પર બાબાએ પ્રસાદ મેસૂબનો ચટકો લઈ અને ફેંક્યું. અમે 6 સંતો હતા, 6એ 6 ને આમ નજીક જતા બાપા એકદમ નિશાનબાજ કરીને આમ બધાને એક ઉપર એક પછી આમ મેસૂબ ફેંક્યા. અમે 6 નહીં, પછી સંતો પણ ઝાલ્યા રહે, શૈત્યકુંડ સ્વામી હતા, સિદ્ધેશ્વર સ્વામી હતા. બાપાએ પછી મેસૂબ મંગાવ્યા, ચાલુ જમવામાં બાપા 27 ચકટા મેસૂબના ફેંક્યા, ચાલુ ચોક આમ પેલા હોલમાં 27 ચટકા બાપા ત્યાં મેસૂબના ફેંકી શક્યા, એવી પણ ત્યાં બધા સંતોની સ્મૃતિ આપી. પહેલાં તો આપણે પેલી વાત કરેલી કે જ્યારે બાપા એપીસીમાં આવતા વિદ્યાનગર, ત્યારે નાસ્તા પછી પણ આવી રીતે પ્રસાદ ફેંકતા નાના પેલા એ બ્લોકમાં, પેલા જે ઓસ્ટ્રીમાં બાપા પૂજા કરતા અને પેલા નાના બગીચામાં આગળ બધા યુવકો બેસતા હોય તો બાપાનો નાસ્તો પણ ત્યાં જ હોય. અને બાપા નાસ્તો કરી લે પછી ગોટું હોય, કંઈક ભજ્યું હોય, કંઈક ઈદડું હોય તો બાપા ફેંકે. 5-7 જે કંઈ પેલા યુવકો હોય ત્યાં છાત્ર લઈને, વેકેશનમાં બધા નીકળી ગયા હોય બીજા બધા, તો આપણે જે બધા જંબુરિયા કહેવાય આપણા યુવક પોતાના અંગત, એ બધા છાત્ર લઈને છોકરા બેઠા હોય અને બાપાજી ફેંકે, આને આપે આને આપે, અને વચ્ચે કદાચ કોઈક બીજી વાર આવી ગયો, તું નહીં તારો વાર આવી ગયો એમ કહીને પછી બીજું કંઈક ફેંકે. જૂના સંતો વાત કરે છે કે જ્યાં છાત્રાલયમાં હતા બાપાની હાજરીમાં આઈસ્ક્રીમ પાર્ટી થાય, ત્યાં આપણી જે આખી લોન છે એમાં બાપાની સાથે છોકરાઓ આઈસ્ક્રીમ ખાય. અને આ બધા જ્ઞાનવત્સલ સ્વામી ને ભાગ્ય સેતુ સ્વામી ને જૂના જે બધા સંતો બધા હતા બાપા એકદમ હેજ પ્રીતિ બધા જોડાયેલા, એટલે બાપા પાસે પણ પોતે ખાય અને ખવડાવે પોતે પણ ખાય અને બાપાને પણ ખવડાવે કે તમે પણ લ્યો. આ મુકેશ થાંકીને આપણે વાત કરી હતી ને, પેલી કવિતાઓ બધી ગાય છે, મારા ઘરમાં મારા હૃદયમાં તમે કેમ પૂછાવે કે ઘૂસી ગયા, બાપા કે ઘરમાં પૂછવું ના પડે. એ મુકેશ થાંકીના ઘણા બધા પ્રસંગો છે. એમાં એ પોતે શું કરે, બાપાને ચેલેન્જ આપે. બાપા ઘરે મિમિક્રી ચાલે બધી જાત જાતની. મિમિક્રીમાં કેવું પૂછું કે સિટી કાકા અમિતાભ બચ્ચનનો ડાયલોગ કેવી રીતે બોલે, એવી રીતે બધા મિમિક્રી કરે. પછી અમિતાભ બચ્ચન વચનામૃતનું નિરૂપણ કેવી રીતે કરે. પછી સિટી કાકા ક્રિકેટની કોમેન્ટ્રી કેવી રીતે આપે. પછી રિચી બેનો પોતે ચેષ્ટા કેવી રીતે બોલે. એવા જાતના બધા કાર્યક્રમ બાપા ઘરે બધા રજૂ થાય. બાપા પણ પછી બધા એકદમ એમાં મજા મતલબ ભળી જાય. એમાં પછી આ મુકેશ થાંકી બાપાને ચેલેન્જ આપે કે હવે છે ને કે તમારા હાથમાં પહેલાં તો વાટકો આપી દે બાપાને. બાપા પછી કહે કે હું શાયરી એક નવી બોલું અને તમારે એક ચમચી આઈસ્ક્રીમ ખાવાની. ઇન્સ્ટન્ટ આ મુકેશ થાંકી પોતે શાયરી બનાવતો જાય અને બાપાને એક એક આઈસ્ક્રીમ. બાપાને જો જૂની, બાપા કે જો જૂની બોલીશ તો પછી બીજી એને કાઉન્ટ કરે, એ કેન્સલ. એ નવી શાયરી બાપા કે એને આ તમે સાંભળી છે પણ ગયા વખતે બોલી ગઈ છે, બીજી બોલ. એમ કે નવી નવી ઇન્સ્ટન્ટ શાયરી બોલતો જાય અને બાપા એક એક ચમચી પોતે ખાતા જાય. પહેલાં અમને શરીરને બરાબર વશ થઈને પોતે આઈસ્ક્રીમ ખાય. અને પછી શાયરી પણ કેવી કેવી ઇન્સ્ટન્ટ કેવી એવી જ આવે ને. મુકેશ થાંકી એક શાયરી યાદ કરાવી હતી. એ કહે છે કે સ્વામી, એક નવી શાયરી કે જીવન છે એક વન ડે, એમાં બોલે બોલે થાય આઉટ. જીવન છે એક વન ડે, એમાં બોલે બોલે થાય આઉટ. પ્રમુખ સ્વામી એમ્પાયર એમાં આપે છે નો બોલ થ્રુ આઉટ. જીવનને એવો સંઘર્ષ છે, વન ડે મેચ, એટલે એમાં તો લિમિટેડ ઓવર્સ જ છે. તમે જેટલા ફટકા મારો એ તમારા, પણ એમાં બોલે બોલે આપણે આઉટ થઈએ છીએ. જીવનના બધા જે પ્રશ્નો આવે, સમસ્યા આવે, આપણે બોલે બોલે આઉટ થાય છે. પણ એમ્પાયર કોણ છે? પ્રમુખ સ્વામી. એટલે દરેકે દરેક બોલને નો બોલ કરી દે છે, એટલે આપણે આઉટ થતા જ નથી. સરસ ને ભાવ. પ્રમુખ, જીવન છે એક વન ડે, એમાં બોલે બોલે થઈ આઉટ. પ્રમુખ સ્વામી એમ એના એમ્પાયર આપે છે નો બોલ થ્રુ આઉટ. એમ કહીને બાપા સાથે આવી બધી શાયરીઓ ચાલે. આમાં શું આધ્યાત્મિકતા કે આમ ગહન ઉપનિષદનું જ્ઞાન, પણ બસ સખા ભાવ. એવી બાપા ઓતપ્રોત બધા સાથે થઈ ગયા છે. આ તો સ્થૂળ બધી અમુક રમત છે, પણ ક્યારેક પ્રત્યક્ષ સાજન ના હોય તો પત્ર દ્વારા પણ બધી રમત કરે છે. આપણે પેલા પ્રસંગો કીધા હતા, અમુક પત્ર દ્વારા પણ સંતોને સુખ આપ્યું હોય. ક્યારેક તો ફોન દ્વારા પણ. નાભુ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે કે પોતે અહીંયા વડોદરા આવેલા અને એ વખતે આપણે કનુભાઈ વુડાવાળા, એમને બિચારા દીકરો નહોતો, બે ત્રણ દીકરી હતી. બહુ ઈચ્છા કે પુત્રની પ્રાપ્તિ થાય અને ભગવાનના આશીર્વાદથી છોકરો થયો પણ ખરા, પણ ભગવાનની ઈચ્છા કંઈક જુદી હશે. એટલે ત્રણ ચાર મહિના પાછો ધામમાં ગયો છોકરો. એટલે કનુભાઈને બહુ ઈચ્છા કે બાપ આવો પ્રસંગ બન્યો છે, બાપાને આશીર્વાદ આપણે છેલ્લે લઈ લઈએ. એટલે નાભુ સ્વામીને વિનંતી કરી કે બાપા મુંબઈ છે, તમે ફોન કરો બાપાને. એટલે બે ત્રણ વાર પ્રયત્ન કર્યો બાપાની સાથે વાત કરવાની, પણ કંઈ બાપા હાથમાં આવ્યા નહીં. એકવાર પછી જ્યારે ફોન લાગ્યો તો ખબર શું, ડાયરેક્ટ બાપાના હાથમાં જ ફોન આવી ગયો. એટલે બાપાને ખબર પડી ગયા નાભુ સ્વામી છે, એટલે એમને તો પ્રિય પાત્ર બધા. એટલે બાપાએ નાભુ સ્વામી નિશ્ચલ રમાડ્યા. નાભુ સ્વામીને ખ્યાલ નહીં કે આ પ્રમુખ સ્વામી મારા જ બોલે છે. એટલે નાભુ સાહેબ બોલ્યા કે પ્રમુખ સ્વામીને આપો, મારે પ્રમુખ સ્વામીનું કામ છે. બાપા કે પ્રમુખ સ્વામી નહીં મળે, બહુ બિઝી છે. બાપા પોતે જ બોલે કે શું કામ છે, વાત તો કરો. કે ના, મારે પ્રમુખ સ્વામીનું કામ છે, એક હરિભક્ત અગત્યની વાત કરવાની છે, પણ પ્રમુખ સ્વામી બહુ બિઝી છે ને કે અત્યારે નહીં મળે ને શું કામ છે. મને કહો ને, હું બાપાને વાત કરી દઈશ. કે ના, મારે પ્રમુખ સામે જ વાત કરવી છે. કે હવે તો બાપા ક્યારે મળશે ને, મીટિંગ ક્યારે પડશે ને બધું. બાપા એવું રમાડી રમાડી રમાડે ને, પછી કે ના પ્રમુખ સામે જ કામ છે ને, કે જો આવી ગયા. એમ કહીને બાપાએ રામચંદ્ર સ્વામીને ફોન વળગાડી દીધો કે લ્યો પ્રમુખ સામે સાથે વાત કરો. રામચંદ્ર સ્વામી પણ શાર્પ એકદમ પોતે આ ગમતમાં ભળી ગયા. અને નાભુ સામે એવું કે પ્રમુખ સામે સાથે વાત કરું છે હવે. એટલે કે બાપા હવે આ કમલેશભાઈ છે અને એમને આ દીકરોનો જે જન્મ થયો હતો અને આવી રીતે બાપા સાથે વાત કરી. અને રામચંદ્ર સાહેબ પણ કે હા બસ વાંધો નહીં, આ તો મરણા જાણે સંસાર છે અને આપણે તો ભગવાનની છતી આવ્યો તો ભગવાનની છતી ગયો છે, ભગવાન ના બેસી ગયો છે. પાપા હશે આ બાજુ. અને અંદર અંદર ખબર ના પડી નાભુ સ્વામીને કે આ આખો કાર્યક્રમ થઈ ગયો. પણ પછી પાછળથી ઘટસ્ફોટ થયો, બાપા પછી યાદ કરાયું બધું. મને બહુ પ્રેમથી આ પ્રસંગ કહે છે. અમને તો ફોનના બે ત્રણ અનુભવ છે. બાપાએ ફોન ઉપર બધી ગમત કરી હોય. વિવેક વિશ્વેશ સાંઈ સાથે પણ બાપાએ બહુ ફોન ઉપર ગમત કરે. ડીસી સ્વામી ફોન સામેથી આવે બાપાને કે આ વિશ્વહરી ગાંધીનગરથી બોલે છે. બાપા સામેથી પૂછે કે ક્યાંથી બોલો તમે? તો વિશ્વેશ સ્વામી સામેથી બોલે કે અક્ષરધામથી. કે ઓહો, છેઠ અક્ષરધામથી તમે બોલો છો એમ. કે દર વખતે બાપા સ્મૃતિ આપે. એક વખત વિશ્વેશ સ્વામીને એવું થયું કે આ વખતે બોલું જ નથી આપણે. એટલે બાપા કે ક્યાંથી બોલો છો? કે ગાંધીનગરથી. કે કેમ અક્ષરધામથી નથી બોલતા તમે એમ. બાપા સામેથી આવા નાના નાના પ્રસંગો બાપાએ ફોન દ્વારા પણ ક્યારેક પ્રસંગ કહે છે, ગમતો કરે છે. સામે બાપા એવા પુરુષ છે ને કે આપણે આપણી સાથે એટલા બધા હળી મળી ગયા છે, એટલા બધા હળવાશ આપણી સાથે રહી શકે છે. આપણે પણ એમની સાથે એટલા હળવા થઈ જઈએ છે, આપણે જરાય જુદું નથી લાગતું. આવા પુરુષ સામે આપણે પણ સામેથી જોક્સ કહી શકીએ છીએ. બાપા જમતા હોય એવા તો કેટલાય પ્રસંગ બની ગયા છે. સ્વામી આગળ બીજું કોઈ વાંચન નહીં, બીજું કંઈક ઉપદેશ નહીં, કોઈ કથા વાંચન, ખાલી જોક્સ. અને જ્યાં બધા મોટા ઠીમે ઠીમે બધા ભેગા થયા હોય, ક્યારેક તો સાબુદીન રાઠોડ પર સામે આવ્યો હોય અને બાપા સામે થઈ ગયા, હાલો તમે કાર્યક્રમ ચાલુ કરો. બાપાના ભોજન દરમિયાન સાબુદીન રાઠોડે પણ જોક્સ કીધા છે, મહેશભાઈ વૈદ્ય પણ જોક્સ કીધા છે. એમનો તો કાર્યક્રમ, બાપા જ્યારે જ્યારે પરદેશ જાય, બાપે કીધું મધુરેન સમાપયત, બાપા જ્યારે પરદેશ જાઓ ને ત્યારે અવશ્ય છેલ્લા ભોજન દરમિયાન મહેશભાઈ વૈદ્ય આવી જ ગયા હોય અને નવા નવા બધા પ્રસંગો અને જોક્સ બધા બાપા આગળ કે આ બધા જોક્સ કહેવાય. એમાં પછી સુધીરસિંહ ગોંડલમાં પણ એ તો હાજર જ હોય, ગમે ત્યારે કંઈક નાનો મોટો પ્રસંગ બન્યો અને તરત ફરતીને જોક્સ કહી દે. એમાં પણ સંતો પણ ક્યારેક ક્યારેક ક્યારેક ભળે. કેપી સ્વામી તો આપણા એવર રેડી છે, એવરગ્રીન. એમાં અક્ષવત્સલ સ્વામી હોય, બીજા પણ કેટલાક સંતો ભળે. પછી ક્યારેક આ બધા હકા બાપુ, હમણાં દિલ્હીમાં બાપા હતા કલકત્તા જન્મજયંતિ પહેલાં, હકા બાપુ જ પોતે દરબારના બધા જોક્સ કે. હકા બાપુ ત્યાં હાજર હતા, હકા બાપુ દરબારના જોક્સ કે. રાયચંદ રબારી પોતે ભરવાડના જોક્સ કે. અને જસબીરસિંહ પોતે સરદારજીના જોક્સ કે. અને જસબીરસિંહ જે સરદારજીના જોક્સ કે, આમ તમે પેટ આમ તમે દુખી જાય એટલા બધા જોક્સ બાપા કે, બાપા આમ જમી ના શકે, બધું પેલા કોકડા કહેવાય છે, પાણી બહાર નીકળે, બાપાના આંખમાંથી પાણી નીકળે અને પેટ એકદમ હસે, લાલ લાલ બાપાનું આખું ફેસ થઈ ગયું, એટલી હસે બાપા ત્યાં જોક સાંભળી શકે છે. આવી હળવાશ, કોઈ આમ આમ પ્રોટોકોલ નહીં, કશું નહીં. હરિભક્ત સામેથી મન થાય જોક્સ કહેવાનું. આ વખતે બાપા ત્યાં પરદેશમાં હતા અને એટલે માં ડૉક્ટર વસંતભાઈ બાપાની ગાડી ચલાવતા હતા. હવે થોડો કંઈક સમય હશે વચ્ચે, તો ગાડી ચલાવતા ચલાવતા વસંતભાઈને ઈચ્છા થઈ ગઈ કે બાપા તમને એક જોક સંભળાવું. હવે આ ગુરુ છે તમારા, તમારા કલ્યાણદાતા છે, મોક્ષનું સ્વરૂપ, મોક્ષનું દ્વારરૂપ છે. એમને મન થઈ ગયું કે તમને એક જોક્સ કહો. અને જોક તો મને બહુ યાદ નથી, પણ કંઈક અમદાવાદીનો કંઈક જોક હતો, કંઈક પેલો આરબનો કંઈક શેઠ હતો અને કંઈક ઓપરેશન કરવાનું થયું અને એને કંઈક લોહીની જરૂર પડી. તો એને કંઈક જાહેરાત કરીને અમદાવાદી ભાઈએ કીધું કે ચાલો આપણે લોહી આપીએ, ચાલો ને. અને પાંચ છ બાટલા કંઈક જોયું જરૂર પડતી હશે, એ લોહી આપ્યું અને પેલો શેખ તો બચી ગયો. પછી ઓપરેશનમાંથી બહુ રાજી થઈ ગયો કે મારા માટે આને લોહી આપ્યું. તો એના માટે કેટલા સોને ઝેર, સોના અને હીરા અને માણી ઝવેરાતનું જાતનું આખી પેટી મોકલી આપી એના માટે. એ બધો બહુ ખુશ થઈ ગયો, છો આટલા બાટલા લોહીમાં મને આટલું બધું મળી ગયું સામે, બોલો મોટો આરબનો શેખ હતો બધો. પછી કંઈક એવું બને છે, બીજી વાર ઓપરેશન કરવાનું થાય છે એ જ શેખને અને બીજી વાર એ જ લોહીની જરૂર પડે છે. એનું મેચિંગ થઈ ગયું હતું એટલે પેલા ફરી ભાઈને અમદાવાદને ભાઈને પૂછે છે કે તમે લોહી આપશો. અને થયું કે પહેલા વખતે આમ સોરી પહેલા વખતે એક બે બાટલા જ લોહી આપ્યા હતા, કે એક બે બાટલા મને આટલું બધું મળ્યું હોય મને ખજાનો, તો આ વખતે તો આપણે પાંચ છ લોહી આપી જ દેવું છે બોટલ. અને પાંચ છ બોટલ લોહી આપે છે અને એના પછી પેલા શેખે ખાલી એક ચોકલેટનું બોક્સ મોકલ્યું બસ. આવું કેમ કે પેલા વખતે ખાલી એક બે જ પહેલો પરિચય, આપણે આપણે તમે સામાન પણ નાતો પણ જામી ગયો આપણે, આવું કેમ? તો પેલો શેખ કહે છે કે તમારું લોહી ધીમે ધીમે પ્રસરે ને. પેલા અમદાવાદી હતા એટલે કે તમારું કોઈ લોહી ધીમે ધીમે પ્રસરે ને, એમ આવો છો કે હવે બહુ કંઈક ઠીક છે, હવે જોક છે. પણ બાપા અગર વસંતભાઈ સ્વામી ડૉક્ટર પાછા ડૉક્ટર કે સ્વામી તમને જોક કેવો છે એમ કે બાપા આગળ જોકની વાત કરી. આવા પુરુષ છે કે જેની આગળ આપણે પોતે જોક કહી શકીએ છીએ. સ્વામી બાપા પણ એટલા શાર્પ છે, પોતે પણ સામે જોક કહી શકે છે અને પોતે પણ બહુ જ એવા હ્યુમરસ છે, બહુ વીટી છે. એના કેટલાક પ્રસંગ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: નંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. આજથી 4 અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો એવું મનાય છે. ત્યારથી માંડીને અત્યાર સુધી, એટલે કે છેલ્લા 4 અબજ વર્ષની અંદર અત્યાર સુધી વિશ્વની ક્ષિતિજ ઉપર અનેક સંસ્કૃતિઓ ઉદય પામી છે અને અનેક સંસ્કૃતિઓ અસ્ત અને ધ્વસ્ત થઈ છે. આની અંદર કેટલીક સંસ્કૃતિઓએ બિલાડીના ટોપ જેવી દીવડી કે જે ખીલી અને ખરી ગઈ ક્ષણ જેવી આયુષ્ય ભોગવીને. કેટલીક સંસ્કૃતિઓ ઝાકળના બિંદુ જેવી બની રહી. ઝાકળનું બિંદુ સૂર્યના પ્રકાશમાં જેમ ચમકે છે એમ બીજાના આપેલા પ્રકાશથી સંસ્કૃતિઓ ચમકી, પરંતુ આપેલું અને તાપેલું ઝાઝું ટકતું નથી. એ સંસ્કૃતિઓ પણ કાળની ઘરતામાં વિલીન થઈ ગઈ. કેટલીક સંસ્કૃતિઓ એ પાણીના રેલા જેવી નીવડી. પાણીનો રેલો જમીન ઉપર આમ રેલવા માંડે, આપણને લાગે ઘણો બધો આગળ જશે, પરંતુ જે જમીન ઉપર એ ચાલે છે એ જ જમીન ઉપર એ સુકાઈ જાય છે, એ જ જમીનમાં એ ચૂસાઈ જાય છે અને એની ઉપર એ જમીનની ધૂળ ફરી વળે છે. એમ કેટલીક સંસ્કૃતિઓ એ આ ભૂમિ ઉપર પાંગરી પરંતુ જે ભૂમિ ઉપર પાંગરી એ જ ભૂમિની અંદર ચૂસાઈ ગઈ, સુકાઈ ગઈ અને એ જ ભૂમિની ધૂળમાં એ દટાઈ ગઈ. કેટલીક સંસ્કૃતિઓ ઝરણા જેવી હતી, એ ઉછળતી કૂદતી ઝરણાની જેમ આગળ વધવા માંડી, પરંતુ ઝરણું અંતે કોઈ મોટા પ્રવાહમાં વિલીન થઈ જાય છે, એમ કોક મોટી સંસ્કૃતિઓમાં બધી વિલીન થઈ ગઈ. આવી અનેક પ્રકારની સંસ્કૃતિઓની અંદર એક સંસ્કૃતિ 4 અબજ વર્ષના ઇતિહાસમાં એક મહાનદની જેમ, એક ધસમસતા પ્રવાહની જેમ એ વહેતી રહેલી છે, અને એ સંસ્કૃતિ છે આપણી ભારતની સંસ્કૃતિ, આપણી હિન્દુઓની સંસ્કૃતિ. વિશ્વની અંદર અત્યાર સુધી જેટલી કઈ સંસ્કૃતિઓ જન્મ લીધો છે એમાં અત્યંત વિલક્ષણ, અત્યંત વિશિષ્ટ આ ભારતની સંસ્કૃતિ છે, જેણે અનેક સંસ્કૃતિઓમાં પોતામાં સમાવી, અનેક ધર્મોને પોતામાં સમાવ્યા. એવું કહેવાય છે કે ભારત એટલે દરેક સંસ્કૃતિઓનું પિયર અને દરેક ધર્મોનું મોસાળ. આવો એક મહાપ્રવાહ અનેક સંસ્કૃતિઓને અનેક ધર્મોને પોતાની સાથે લઈને વર્ષોથી વહેતો રહ્યો છે. એ સંસ્કૃતિ વિશિષ્ટ કેમ, કેમ એ વિલક્ષણ છે, કેમ એ પોતે હજી સુધી ટકી છે, એના ઘણા બધા એ કારણો છે કેમ એ વિલક્ષણ છે, કેમ એ વિશિષ્ટ છે એના. પરંતુ એની એક વિલક્ષણતા, એની એક વિશિષ્ટતા એ હોય તો કહી શકાય કે આ સંસ્કૃતિ એ વિલક્ષણ એટલા માટે છે કે એની ઉપર જેટલા પ્રહારો થયા છે એટલા પ્રહારો હજી વિશ્વની કોઈ સંસ્કૃતિ ઉપર થયા નથી. ખાલી સંખ્યાની દ્રષ્ટિએ નહીં, પરંતુ જેટલા આકરા પ્રહારો આ સંસ્કૃતિ ઉપર થયા છે એટલા આકરા પ્રહારો કોઈ બીજી સંસ્કૃતિ ઉપર થયા નથી. કેવળ સંખ્યાની દ્રષ્ટિએ નહીં, કેવળ આકરાપણાની દ્રષ્ટિએ નહીં, પરંતુ જે ઊંડા ઘા સંસ્કૃતિ ઉપર લોકોએ પાડ્યા છે એવા ઘેરા ઘા પણ દુનિયાની હજી કોઈ પણ સંસ્કૃતિ ઉપર પડ્યા નથી. ને છતાં પણ આટલા સંખ્યાબંધ પ્રહારોની વચ્ચે પણ આ સંસ્કૃતિ આજે અડીખમ ઊભી છે. કેવળ અડીખમ ઊભી છે એટલું નહીં, પોતાની આગવી ઓળખ સાથે સંસ્કૃતિ અડીખમ થઈને ઊભી રહી છે. આ સંસ્કૃતિ ઉપર પ્રહારોની જે પરંપરા થઈ છે એની આપણે એક ઉડતી ઝલક જો આપણે જાણીએ તો પણ આપણને થઈ જાય કે શું આ સંસ્કૃતિએ સહન કર્યું છે. એનો ઇતિહાસ આપણે ઉપર છલો જોઈએ તો ઈસવીસન પૂર્વે 521 થી ઈસવીસન પૂર્વે 485 સુધી ઈરાનના રાજાઓ સાયરસ, કેમ્બેસિસ અને દારાયસ સિંધ અને પંજાબ ઉપર રાજ્ય કરી ગયા. ઈસવીસન પૂર્વે 326 સિકંદર આ ભૂમિને ગમરોળી ગયો. ઈસવીસન 711 ની અંદર મોહમ્મદ બિન કાસિમ આ ભૂમિની અંદર આવ્યો અને લૂંટફાટ કરી ગયો. ઈસવીસન 977 મોહમ્મદ ગઝનીનો પિતા સુબુક્ત ગીન આવ્યો, એણે આ સંસ્કૃતિ ઉપર પ્રહારો કર્યા. ઈસવીસન 1001 થી 1026 25 વર્ષની અંદર મોહમ્મદ ગઝની 1770 વખત આ ભૂમિ ઉપર આવ્યો અને આ સંસ્કૃતિને તોડતો રહ્યો. 1194 કુતબુદ્દીન ઐબક એણે પ્રહાર કર્યા. 1197 ની અંદર ઘોરીના સેનાપતિ બખ્તિયાર ખિલજીએ માત્ર 200 ઘોડેસવારો દ્વારા સમગ્ર નાલંદા વિદ્યાપીઠનો નાશ કરી નાખ્યો. ત્યાર પછી 1221 ની અંદર ચંગીસખાન આ સંસ્કૃતિ ઉપર તૂટી પડ્યો. 1224 અલ્લાઉદ્દીન ખિલજી આક્રમણ કર્યું. 1306 થી 1311 મલિક કાફુર આવ્યો. 1398 ની અંદર તૈમુર લંગ આવ્યો. 1473 ની અંદર મોહમ્મદ બેગડો આવ્યો. 1739 ની અંદર નાદિર શાહ આવ્યો. આ એવા રાજાઓ હતા, એવા લૂંટારા હતા કે જેણે ઘણી બધી નુકસાની કરી જેના નામ છે, બીજા નાના નાના આવી ગયા એના તો નામ નથી. આટલું જ નહીં, આ લોકો આવ્યા એના પહેલા ભારતની અંદર ગ્રીક, શક, સિથિયન, હૂણ અને યુએચી લોકો આવીને આ સંસ્કૃતિને તોડવાનો પ્રયત્ન કરી ગયેલા. ત્યાર પછી આ બધા આવ્યા છે અને આ બધા આવીને ગયા ત્યારથી પૂરું ના થયું. ત્યાર પછી ધોળી ચામડી અને મેલી મુરાદો લઈને અંગ્રેજો આવ્યા. એમણે ઠંડા પ્રહારો આ સંસ્કૃતિને તોડવા માટે કર્યા અને આટલું આટલું બધું થયા છતાં પણ આ સંસ્કૃતિ અડીખમ છે. જે સીતમોનો સિલસિલો આપણી સંસ્કૃતિએ સહન કર્યો છે એ વાંચીએ ને ગમે તેવા પથ્થરદિલ માણસનું હૃદય પણ પીગળી જાય. છતાં પણ આશ્ચર્યની વસ્તુ એ છે કે આટલા બધા સીતમો પ્રહારો સહન કરવા છતાં પણ આ સંસ્કૃતિ ટકી છે. તો આપણને પ્રશ્ન થાય કે આ સંસ્કૃતિની પાસે એવું શું છે કે જેને લઈને એ પોતે અડીખમ ઊભી થઈ જાય છે, અને ઊભી થઈ જાય કેટલી હદ સુધી કે એક લૂંટારો, એક શાસક આ સંસ્કૃતિ પર પ્રહાર કરીને ગયો હોય અને બીજો આવે ત્યારે બીજાને એવું જ લાગે કે જાણે આ સંસ્કૃતિની ઉપર કોઈ પણ પ્રકારનો પહેલા પ્રહાર થયો નથી, એવી પ્રકારે આ સંસ્કૃતિ બેઠી થઈ ગઈ હોય તો કઈ વિશલ્ય કરણી, કઈ સંજીવની આપણી પાસે છે કે જેથી આ સંસ્કૃતિ ક્યારેય મરતી નથી. આ દેશ ઉપર, આ સંસ્કૃતિ ઉપર મુસલમાનોએ આક્રમણ કરીને એટલા બધા મંદિરો તોડ્યા, એટલી બધી મૂર્તિઓ તોડી કે બનારસની અંદર મુસ્લિમો તોલ માપની અંદર ભાંગેલી મૂર્તિઓના ટુકડાઓ રાખતા, અને છતાં પણ આજે આ દેશની અંદર 35 લાખ હિન્દુ મંદિરો છે. તો શા માટે આ સંસ્કૃતિની અંદર એવું શું છે કે પોતે તરત પાછી બેઠી થઈ જાય છે. આ સંસ્કૃતિની અંદર આવીને અનેક લોકોએ બળથી અને આયોજનથી ધર્મનું પરિવર્તન કરવાના પ્રયત્નો કર્યા છે અને કરતા રહ્યા છે, છતાં પણ આ દેશની 1 અબજની વસ્તીમાંથી 80 કરોડ જેટલા હિન્દુઓ છે. તો શા માટે આ સંસ્કૃતિનો નાશ થતો નથી? શા માટે આ સંસ્કૃતિ એ ધ્વસ્ત અને અસ્ત થતી નથી? એક કવિએ બહુ સુંદર વાત કરી છે કે યુનાન મિસર ઓર રોમા સબ મિટ ગયે જહાં સે, કુછ બાત હૈ એસી કી હસ્તી મિટતી નહીં હમારી, સદીઓ રહા હૈ દુશ્મન દોરે જહાં હમારે. કે યુનાનની સંસ્કૃતિ ચાલી ગઈ, સોક્રેટિસ ગ્રીસ અને એરિસ્ટોટલના ધાવણ પીને ઉછરેલી ગ્રીસ સંસ્કૃતિ વિલીન થઈ ગઈ. પિરામિડોની સંસ્કૃતિ ઇજિપ્તની પિરામિડની અંદર દટાઈ ગઈ, ત્રિશંકુ આકારના પિરામિડમાં. એ ત્રિશંકુ સંસ્કૃતિનું પ્રતિબિંબ કદાચ ઉપર પડતું હશે ત્રિશંકુ પિરામિડ દ્વારા. તો આ બધી સંસ્કૃતિઓ એ ચાલી ગઈ. રોમન સંસ્કૃતિ જેની ધાક વાગતી આજે રોમન એમ્પાયર ખલાસ થઈ ગયું, છતાં પણ આ બધી સંસ્કૃતિ આટલી મોટી હતી એ તૂટી ગઈ. પરંતુ ભારત ઉપર તો સદીઓ રહા હૈ દુશ્મન દોરે જહાં હમારે, કે સદીઓથી આ સંસ્કૃતિ ઉપર પ્રહારો થયા છે, છતાં પણ એ કેમ કડળભૂસ થઈને તૂટી નથી શકતી? તેના 3 આધારસ્તંભ એવા છે કે જે ગમે તેવા આક્રમણ, અત્યાર સુધીના જે આક્રમણો થયા છે એના કરતાં પણ વધારે જાલિમ આક્રમણ આ સંસ્કૃતિ ઉપર થશે, પણ 3 આધારસ્તંભ એવા સંસ્કૃતિના મજબૂત છે કે એનાથી આ સંસ્કૃતિને કોઈ પણ પ્રકારની ઊંધી આંચ આવતી નથી. એ 3 આધારસ્તંભ એમાંથી પહેલો આધારસ્તંભ છે એ શાસ્ત્ર છે. શાસ્ત્ર એક એવો આધારસ્તંભ આપણા ઋષિઓએ આપણને આપ્યો છે કે જેના આધારે આ સંસ્કૃતિ એ ક્યારે તૂટતી નથી. એવું કહેવાય છે કે હીરો, ગ્રેફાઇટ અને કોલસો આ 3 તત્વો એ કાર્બનની અંદરથી તૈયાર થતા હોય છે. કાર્બન જ અલ્ટિમેટ એના એટમ હોય છે. પરંતુ આપણે જોઈએ છીએ તો ગ્રેફાઇટ તો એકદમ બરડ હોય છે, ફટ દઈને તૂટી જાય. કોલસો પણ પગ નીચે કચરાને તૂટી જતો હોય છે. અને હીરો, એની ઉપર હથોડીના ઘણ મારવામાં આવે ને તો પણ એ તૂટતો નથી. તેનું કારણ શું? તત્વ તો અંતે એક જ છે, કાર્બન. છતાં પણ કેમ કોલસો અને ગ્રેફાઇટ એ ભાંગીને ભૂક્કો થઈ જાય છે અને હીરા ઉપર હથોડીના આઘા પડવા છે તે તૂટતો નથી? એનું કારણ છે કાર્બનના અણુઓની ગોઠવણી. ગ્રેફાઇટની અંદર એવું કહેવાય છે કે કાર્બનના જે અણુઓ એ ટેટ્રાહેડ્રલની અંદર ગોઠવાયા હોય છે. કેમેસ્ટ્રી તો તમે બધા ભણી હશે એટલે ખ્યાલ હશે. ત્યાર પછી બીરો આવે છે કોલસો, એની અંદર એમોર્ફસ સ્ટ્રક્ચર હોય છે કાર્બન અણુઓની. અને હીરાની અંદર હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરની અંદર ષટકોણીય રચના એ કાર્બનના અણુઓની હોય છે. એ અણુની ગોઠવણી એવી થાય છે કે જેને લઈને આવી એક મજબૂતાઈ હીરાની અંદર આવતી હોય છે. જો ગોઠવણ એક થઈ અને ગોઠવણના દ્વારા એ મજબૂતાઈ હીરાને પ્રાપ્ત થઈ. શાસ્ત્રો સંસ્કૃતિને મજબૂત કરે છે ગોઠવણ કરી આપીને. 3 પ્રકારની ગોઠવણ શાસ્ત્રો કરી આપે છે કે જેને લીધે સંસ્કૃતિ તૂટતી અટકે છે. એક ગોઠવણ કરે છે સંબંધની, બીજી ગોઠવણ કરે છે સમાજની, ત્રીજી ગોઠવણ કરે છે સમજની. સંબંધની ગોઠવણી આપણા શાસ્ત્રે આપણને કરી આપી છે. માતા અને પિતા, પત્ની અને પતિ, ત્યાર પછી ભાઈ બહેન, દીકરી પિતા, આ બધા જે સંબંધો છે માનવ જીવનના, એને એટલા બધા સુંદર રીતે ભારતના શાસ્ત્રોએ ગોઠવી આપ્યા છે. એને લીધે એક પ્રકારનો સંયમ આપોઆપ આ ભૂમિ ઉપર વસતા મનુષ્યોની અંદર પેદા થયો છે. તમે જોજો તો ભારતની અંદર ગમે તેવા કામાંધ પુરુષો અને સ્ત્રી હશે તો પણ દરિયા કિનારે તમને ઉઘાડા નહીં જોવા મળે. તો આ સંબંધોના આધારે સંયમ એવો આવ્યો છે આપણા પ્રજાની અંદર, અને સંયમના દ્વારા એક ચારિત્ર ઘડાયું છે આ પ્રજાનું, અને એને લીધે આ સંસ્કૃતિ ટકતી હોય છે. કાકા કાલેલકરે જીવન સંસ્કૃતિ નામના પુસ્તકમાં એક બહુ સુંદર વાત લખી છે કે સંયમ એ સંસ્કૃતિનું મૂળ છે. જેમ 25 વર્ષ સુધી દ્રઢ બ્રહ્મચર્ય રાખનારની પ્રજા સુદ્રઢ બનતી હોય છે, તેમ સંયમના અંગે નિર્માણ થયેલી સંસ્કૃતિ પ્રભાવશાળી અને દીર્ઘજીવી હોય છે. આપણા ઋષિઓએ તપ અને બ્રહ્મચાર્ય દ્વારા મૃત્યુ પર વિજય મેળવી એક અમર સંસ્કૃતિને જન્મ આપ્યો. આપણા સાધુઓએ તપશ્ચર્યાના પરિણામે આર્ય સંસ્કૃતિનો વિસ્તાર થયો. શંકરાચાર્યની તપશ્ચર્યાથી હિન્દુ ધર્મનું સંસ્કરણ થયું. મહાવીર સ્વામીના તપ વડે અહિંસા ધર્મ ફેલાયો. સાધુ અને સંયમી જીવન ગાળીને શીખ ગુરુઓએ પંજાબમાં જાગૃતિ આણી. ત્યાગના નિશાન નીચે જ સાદા મરાઠાઓએ સ્વરાજ્ય સ્થાપ્યું. બંગાળના ચૈતન્ય મહાપ્રભુ મુખ શુદ્ધિને માટે પણ વધારાની હરડે રાખતા નહીં, તેમાંથી જ બંગાળની વૈષ્ણવ સંસ્કૃતિ વિકાસ પામી. સંયમ પ્રથમ તો કર્કશ અને નિરસ લાગે છે, પણ તેમાંથી જ સંસ્કૃતિના મધુર ફળ આપણને મળતા હોય છે. તો આપણા શાસ્ત્રોએ આ જે સંબંધ આપણને ગોઠવી આપી, એનાથી જે સંયમનું નિર્માણ આ દેશમાં થયું છે, એના આધારે આ સંસ્કૃતિ પોતે ટકી છે. અને આ એક સંસ્કૃતિનો આધારસ્તંભ શાસ્ત્ર આ રીતે બને છે. બીજી વાત કે શાસ્ત્ર છે એ સમાજની પણ ગોઠવણ કરી આપે છે. સમાજની અંદર જે 4 વર્ણ અને જે 4 આશ્રમની ગોઠવણ આપણા શાસ્ત્રોએ કરી આપી છે, એના આધારે આ સંસ્કૃતિને ઊની આંચ આવતી નથી. આવા સાંભળીને તમારામાંથી કદાચ કોકને પ્રશ્ન થશે કે ભાઈ આ જે ચાર વર્ણ ને ચાર આશ્રમની વ્યવસ્થાઓ કરી આપી અને એના લીધે જે ફાટફૂટો અંદર અંદર પડવા માંડી એના લીધે જ આ બધા પ્રહારો થયા છે. કારણ કે એ વખતના રાજાઓ અંદર અંદર આવી રીતે કુસંબની અંદર ખદબદતા, એ વખતની જે જ્ઞાતિઓ એકબીજાને સહકાર આપતી નહીં કે આપણી ઉપર ક્યાં આક્રમણ થયું, જ્યાં તો શુદ્રોને જ રંજાડ થાય છે ને, અને આ રીતે વર્ણ વ્યવસ્થાના લીધે જ આ ભારતને સહન કરવું પડ્યું છે. ભારતની અંદર શૂરવીરોનો અભાવ નહોતો પણ એકતાનો અભાવ હતો, એટલે આ બધી આ ફાટફૂટ આ સંસ્કૃતિમાં પડવાના સંજોગ ઉભા થયા. આવું કદાચ કોકને લાગે પણ એ વાત ખોટી છે. આપણા શાસ્ત્રોએ જન્મને કારણે વર્ણ વ્યવસ્થા કરતા વૃત્તિના કારણે વર્ણ વ્યવસ્થાને વધારે પ્રાધાન્ય આપેલું છે. પરંતુ આપણે એવી કંઈક ગેરસમજ કરી બેઠા કે જન્મ દ્વારા વર્ણ વ્યવસ્થા ચાલવા માંડી. મહાભારતના વન પર્વની અંદર સર્પયોનિને પામેલા નહુષ રાજા અને યુધિષ્ઠિરનો સંવાદ આવે છે. એની અંદર યુધિષ્ઠિર રાજા એ નહુષને કહે છે કે શુદ્રે તો યદ ભવેત લક્ષ્મ દ્વિજે તચ્ચન વિદ્યતે નવૈ શુદ્રો ભવેત શુદ્રો બ્રાહ્મણો નચ બ્રાહ્મણ યત્ર એતત લક્ષ્યતે સર્પ વૃત્તમ સ બ્રાહ્મણ સ્મૃત યત્ર એતન ન ભવેત સર્પ તે શુદ્રમ ઇતિ નિર્દિશેત. કે શુદ્રની અંદર પણ જો બ્રાહ્મણના લક્ષણ દેખાય તો તમારે એને બ્રાહ્મણ સમજો, અને બ્રાહ્મણની અંદર જનોઈ સિવાય બીજું કોઈ જ બ્રાહ્મણનું લક્ષણ ના આવે તો પણ એને શુદ્ર સમજો. આવી ગોઠવણો એ આપણા શાસ્ત્રોની અંદર કરી છે. કહેતા કે વૃત્તિ ઉપર વર્ણ વ્યવસ્થા આધારિત છે, જન્મ ઉપર નહીં. પરંતુ આપણે ગેરસમજ કરી બેઠા અને જન્મના આધારે બધા વર્ણોના ભાગલા પાડી દીધા. આપણા શાસ્ત્રોએ કહ્યું કે બ્રાહ્મણો મુખમાં સિદ્રા બાહો રાજન્યઃ ક્રેતઃ ઉરુ તદ્વૈષ્યઃ પદ્ભ્યામ શુદ્રો અજાયત, કે બ્રાહ્મણો છે ભગવાનના મુખમાંથી જન્મ્યા, પછી ક્ષત્રિયો છે ભગવાન હાથમાંથી જન્મ્યા, ઉરુમાંથી વૈશ્યો થયા સાથળમાંથી, અને ચરણમાંથી શુદ્રો નીકળ્યા, ચરણ નીચા એટલે શુદ્રો પણ નીચા. પણ આપણે ભૂલી ગયા કે ભગવાનની પહેલી પૂજા ચરણની થાય છે અને પછી મુખ સુધી લોકો પહોંચતા હોય છે. તો એકચ્યુઅલી એવું કંઈ હતું જ નહીં કે આ વર્ણ ઊંચો ને આ વર્ણ નીચો. પરંતુ આપણે કંઈક એવી ગેરસમજ કરી બેઠા ને એને લીધે એકતાની અંદર તૂટ પડી. છતાં પણ શાસ્ત્રો છે ને માતા જેવા છે. જેમ માતા હોય એ પોતાના બધા જ બાળકોને સરખી ભાગે બધું જ વહેંચી આપે ખાવાની વસ્તુ, છતાં પણ આપણે જોઈએ છીએ કે બાળકો છે ને બટકા માટે બાટકવા માટે પાછા, પણ એ વખતે પાછી માતા આવીને પરિસ્થિતિ ઠાળે પાડી આપે. એમ શાસ્ત્રો કહ્યું કે કાંઈ વાંધો નહીં, મેં તો આવી રીતે વર્ણ વ્યવસ્થા કંઈ પાડી નહોતી, છતાં પણ તમે ગેરસમજને લઈને અંદર અંદર ઝઘડવા માંડ્યા. અને એ વખતે પણ શાસ્ત્રોએ આવી અને આપણને વધારે તૂટતા અટકાવ્યા અને આપણને ટકાવ્યા. તુલસીદાસે રામાયણની અંદર લખ્યું કે લિંગ વિધિ લિંગ થાપી વિધિવત કરી પૂજા શિવ સમાન પ્રિય મોહિન દૂજા શિવ દ્રોહી મમ ભગત કહાવા સો નર સપને હું મોહિન પાવા. રામ ભગવાને શિવલિંગની પૂજા કરી અને પછી આ વાત કરી કે જે શિવનો દ્રોહી છે એ મને કોઈ દિવસ પામશે નહીં. કારણ કે ભારતનો જે ચારેય વર્ણોનો સમાજ છે ને, મુખ્ય તો કૃષ્ણ રામ અને શિવની ઉપાસના એ 200 વર્ષ પહેલા કરતો, અને એની અંદર પણ અંદર અંદર પાછી આવી પ્રકારની ટકરામણો થયા કરતી. શિવપંથી હોય એ પોતે પોતાની માન્યતા પ્રમાણે ચાલે, વૈષ્ણવ કપડું સીવડાવવા જવું એમ ના બોલે, કપડું સંધાવવા જવું છું એમ બોલે, સીવડાવવામાં પણ પાછો શિવ આવી જાય એટલે એ નહીં બોલવાનું. હવે એની અંદર પાછું આટલું બધું ચાલતું હતું. એ વખતે તુલસીદાસે આ રામાયણનું રચના કરી અને તુલસીદાસે આ રામ ભગવાનનું આવું ચરિત્રનું ચિત્રણ કર્યું અને એને લીધે લોકોને લાગ્યું કે ભાઈ રામને શિવ અંદર અંદર નથી ઝઘડતા, આપણે શું કરવા ઝઘડવું. અને એ રીતે એકતા ધીમે ધીમે વધવા માંડી. રામાયણના રામ એ ગુહને ત્યાં ગયા, રામાયણના રામ એ વાનરોને ભેટ્યા, એમણે રીંછ સાથે દોસ્તી બાંધી, એ પેલી શબરી ભીલડીના ત્યાં ગયા, અને એ બધાને લાગ્યું કે ભગવાન જયારે આવો કોઈ ભેદભાવ નથી રાખતા ત્યારે આપણે શા માટે અંદર અંદર ઝઘડવું. વ્યાસજીએ ભાગવત લખ્યું, તે ભાગવતની અંદર કૃષ્ણ ભગવાનને પેલી કુબજાના અંગરાગ આલેપતા લેખ્યા. એ કૃષ્ણને હમણે સામાન્ય દાસી પુત્ર વિદુરની ભાજી આરોગતા કયા. એ કૃષ્ણને ગોપીઓ જે ભરવાડણ હતી એના સંગે રાસ રમતા લખ્યા. અને બધાને લાગ્યું કે આપણા ભગવાન એક છે તો શા માટે આપણે જ્ઞાતિઓને કારણે અંદર અંદર ઝઘડ્યા કરવું. અને એમ કરતા કરતા આ જે સમાજના ચાર વર્ણો ચાર આશ્રમો જુદા જુદા ફંટાઈ જતા હતા એ બધા એક આવ્યા. અને આ તુલસીદાસના રામાયણે કે એ વ્યાસના ભાગવતે કે એ ભગવાન સ્વામિનારાયણની શિક્ષા પત્રીએ આવી રીતે એકનિષ્ઠ ભક્તિના જોર ઉપર લોક માધ્યમ દ્વારા ઘસાઈને ક્ષીણ થતી હિન્દુ સંસ્કૃતિને રોકતો એક બંધ બાંધી દીધો. અને વિનોબા જેવા પોતે બોલી ગયા કે નાસ્તિકતાનો એક પ્રવાહ આ સંસ્કૃતિ ઉપર આવી રહ્યો હતો, પણ એમાં આખી સંસ્કૃતિ એ તણાઈ જવાની હતી, પરંતુ એની અંદર આપણા શાસ્ત્રોએ એ વિદેશી હુમલાને ખાળી દીધો. આ શાસ્ત્રે બધાને એક કરી દીધા અને આ સંસ્કૃતિને વળી પાછું એ નૂતન જીવન પ્રાપ્ત થયું. તો આ પ્રકારે એક એણે સમાજની પણ આપણને ગોઠવણ કરી આપી છે. અને ત્રીજી વસ્તુ છે સમજની ગોઠવણ. સમજ એટલે એક શાણપણ, સમજ એટલે એક વિવેક, કે જે વિવેકના લીધે જે શાણપણના લીધે આખો સમાજ ટકી શકે, આ પૃથ્વી પર વસતા પ્રત્યેક મનુષ્ય જીવી શકે. આજે ભારતના શાસ્ત્રોએ જેવું આ ટકી રહેવાનું શાણપણ ટકી રહેવાનો વિવેક શીખ્યો છે એવો વિવેક દુનિયાના કોઈ બીજા શાસ્ત્રોની અંદર આપણને એવું કહેવાય છે કે આજે વિશ્વની અંદર આખી પૃથ્વીને 30 વાર આપણે ખલાસ કરી શકીએ એટલો શસ્ત્રોનો જથ્થો એકત્રિત થઈ ગયો છે. 1981 ની અંદર 14 જાન્યુઆરીએ જયારે જીમી કાર્ટર અમેરિકાના પ્રમુખ પદેથી ઉતર્યો નીચે, એ વખતે પોતે બોલતો ગયેલો કે હવે પછીનું યુદ્ધ એ અણુયુદ્ધ થશે, અને એ અણુયુદ્ધની અંદર બીજા વિશ્વયુદ્ધમાં જેટલો વિનાશ થયેલો એટલો વિનાશ પ્રત્યેક સેકન્ડે થવાનો છે. તો આટલી બધી ભયાનકતા, આટલી બધી વિનાશકતાના આરે આવીને આપણે ઉભા રહી ગયા છે. આજે એટલો બધો વિનાશ એ પ્રબળ બન્યો છે કે એવા બોમ્બ શોધાયા કે માણસ પોતે મરી જશે પરંતુ આ જે જડ વસ્તુ છે ને એ કઈ નાશ નહીં પામે. એટલે આપણું તૂટેલું સ્લીપર એમનું એમ રહેશે ને આપણે ઉપડી જઈશું, આપણી કિંમત આપણા તૂટેલા સ્લીપર કરતા પણ ચાલી ગઈ. તો આ પ્રકારની એક પરિસ્થિતિ આજે વિશ્વની અંદર ઊભી થઈ છે, કારણ કે આ એક શાણપણ આપણે ગુમાવ્યું છે, આપણે એક વિવેક ગુમાવ્યો છે કે આપણે પોતે જ આપણને નાશ કરવા માટે બેઠા છીએ, આપણે પોતે જ આપણને મારવા માટે બેઠા છીએ. એકવાર બે માણસો હતા ને ભેખડની ધાર ઉપર તલવારથી લડાઈ કરતા હતા, ત્યારે કોક નીચે ઉભેલા ડાયા માણસે કહ્યું કે અલ્યા આટલી ઊંચી ભેખડ ઉપર તમે જઈને આ તલવારબાજી કરો છો પરંતુ જો નીચે પડશો તો તમે બે મરી જશો, માટે ડાયા થઈને પાછા આવી જાઓ. ત્યારે બે માંથી એક જણાએ શું કહ્યું કે સામે વાળો ડાયો થશે ને પછી હું ડાયો થઈશ, ત્યાં સુધી આ તલવારબાજી ચાલુ રહેશે. એ લોકોને ખબર નથી કે તલવારની ધાર કરતા ભેખડની ધાર વધારે ખતરનાક છે, પડશો તો તલવાર સાથે બે જણ મરશો. તો આ પ્રકારની અણસમજ એ આજે પૃથ્વી ઉપર વસતા એ મનુષ્યોની અંદર વધી છે, ત્યારે એ પરિસ્થિતિની અંદર આપણને ટકી રહેવાનું જે શાણપણ એ આપણા શાસ્ત્રોએ આપ્યું છે. આ દેશના ઋષિઓએ સંસ્કૃતિનું પારણું ઝુલાવતા ઝુલાવતા આપણને વિદ્યાની સાથે આપણને વિવેક પણ ખૂબ જ ધરબીને પાયો છે. આપણી સંસ્કૃતિના બે પાત્રો થઈ ગયા, એક હતો અર્જુન ને બીજો હતો અશ્વત્થામા. અર્જુનની પાસે વિદ્યા પણ હતી અને એની પાસે શાણપણ પણ હતું, અને અશ્વત્થામાની પાસે વિદ્યા હતી એની પાસે શાણપણ નહોતું, તો અંતે પોતે નાશને પામ્યો. કારણ કે એને બ્રહ્માસ્ત્ર છોડી દીધું, વિદ્યા હતી એની પાસે બ્રહ્માસ્ત્ર છોડવાની પણ એ છોડી દીધું, પણ એ શસ્ત્ર કેમ પાછું વાળ્યું એની પાસે એને જ્ઞાન નહોતું, અને એના લીધે એ અશ્વત્થામા પોતે એ મર્યો. જ્યારે અર્જુનની પાસે વિદ્યા હતી પરંતુ એના રથની લગામ એ કૃષ્ણ ભગવાનના હાથમાં હતી, એને વિવેક આપનારો પુરુષ એની સાથે હતો, એટલે અર્જુનની વિદ્યા એ વિવેકની લગામને કારણે એ સફળ નીવડી. આજે વિશ્વની અંદર વિદ્યાઓ બહુ વધી ગઈ છે. બેન્જામિને કહ્યું છે કે વી હેવ મોર એજ્યુકેટેડ પીપલ ધેન એટ એની ટાઈમ ઇન ધ હિસ્ટ્રી. દુનિયાની અંદર ક્યારેય નહોતા એટલા બુદ્ધિશાળી માણસો આજે છે, છતાં પણ એ બુદ્ધિનો ઉપયોગ એ વિનાશની અંદર જ આવી રહ્યો છે. સંબંધ, સમાજ અને સમજ, આ ત્રણ ગોઠવણો આપણા શાસ્ત્રે આપણને એવી આપી છે કે જેનાથી આ સંસ્કૃતિ એ અનેક પ્રહારો થયા છતાં પણ એ નાશ પામતી નથી. જવાહરલાલ નહેરુ જેવા પણ એકવાર બોલેલા કે ભારતની અંદરથી રામાયણ ને મહાભારતને ખેંચી લેવામાં આવે તો શું બચે, તો કે ભારત મટી જાય. ભારતનો આત્મા એ આ શાસ્ત્રોએ ઘડ્યો છે, ભારતની સંસ્કૃતિનો પ્રાણ એ આ શાસ્ત્રો છે, એના આધારે આ સંસ્કૃતિ ટકી છે. તો આ એક આધારસ્તંભ આપણો મજબૂત છે. હવે બીજો આધારસ્તંભ આવે છે, એ આધારસ્તંભ છે મંદિર. ભારતની સંસ્કૃતિનો આધાર સ્તંભ એ મંદિરો છે, અને એટલા માટે આ સંસ્કૃતિને એ ક્યારેય ઊની આંચ આવતી નથી. એના પણ ત્રણ કારણ છે કે કેવી રીતે મંદિર એ સંસ્કૃતિનો આધાર સ્તંભ બને છે, કેવી રીતે મંદિર છે સંસ્કૃતિને ટકાવે છે. તો પહેલું કાર્ય મંદિર શું કરે છે, એ ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ કરાવે છે. અને ફેથ ઇઝ લાઈફ એન્ડ ડાઉટ ઇઝ ડેથ. શ્રદ્ધા છે ને એ જ જીવન છે, અને શંકા છે ને એ જ મૃત્યુ છે. આ વાત એ વિવેકાનંદ સ્વામીએ કરી છે. વિવેકાનંદ સ્વામી પોતે કહેતા કે વિશ્વની કોઈ પણ પ્રજાની તાકાતનો મુખ્ય સ્ત્રોત એની ભગવાનમાં શ્રદ્ધા જ રહેલી છે, અને જે દિવસે એ પ્રજાએ ભગવાનમાં શ્રદ્ધા ગુમાવી અને ભૌતિકતાને સર્વસ્વ માનવા માંડ્યું એ દિવસથી એ પ્રજાનું મૃત્યુ થયું છે. જેને સમગ્ર વિશ્વની અંદર ભારતનો જય જયકાર કર્યો, હિન્દુ સંસ્કૃતિનો જય જયકાર કર્યો, વિવેકાનંદ કહેતા કે કોઈ પણ પ્રજાની તાકાત એ ભગવાનમાં શ્રદ્ધા ઉપર અવલંબે છે. બીજી એક વ્યક્તિ ભારતમાં થઈ ગઈ કે જેણે 500-125 વર્ષમાં ભારતને વિશ્વકક્ષાએ લાવીને મૂકી દીધું, ભારતની છાપ સુધારી, એ હતા ગાંધીજી. એ ગાંધીજી એકવાર રાજકોટની અંદર આવેલા, ત્યાં આગળ કાઠિયાવાડી રાજકીય પરિષદની કારોબારી સમિતિની મિટિંગ હતી, અને એની અંદર ચર્ચા નીકળી કે સત્યાગ્રહી તરીકેની મુખ્ય શરતો શું, સત્યાગ્રહી કોને કહેવાય. એની અંદર ગાંધીજીએ વાત કરી કે સત્યાગ્રહીની પહેલી શરત એ છે કે એને ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. ત્યારે એમના જે સાથીદારો કેટલાક હતા, એમણે કહ્યું કે કોઈ માણસ સત્યના માર્ગે ચાલતો હોય, કોઈ માણસ નીતિના માર્ગે ચાલતો હોય, કોઈ માણસ કોઈ દિવસ જિંદગીમાં ખોટું ના કરતો હોય, એ વ્યક્તિ ભગવાનમાં ન માને તો શું ના ચાલે. ત્યારે ગાંધીજીએ એવું કહ્યું કે ભગવાનમાં શ્રદ્ધા વગર કોઈ પણ વ્યક્તિ એ ટકી શકે નહીં. અને પછી એમણે બહુ મુદ્દાની વાત કરી કે હું મારા 50 વર્ષના સત્યાગ્રહના અનુભવથી કહું છું કે માણસ ઉપર જયારે આફત તૂટી પડે છે ત્યારે છેલ્લી ઘડીએ ભગવાન સિવાય તેને કોઈ આધાર રહેતો નથી, માટે તે વખતે જો તે ન માને ભગવાનમાં તે છેવટે તૂટી પડે છે અને વહેલો મોડો ચોક્કસ એ નાશ પામે છે. તો એ પોતે માનતા કે ભગવાનમાં શ્રદ્ધા છે ને એ જ આપણને ટકાવવા માટે એ પૂરતી છે. આ ગાંધીજી એ સામાન્ય નહોતા. જેણે હિટલરને હંફાવ્યો એવા ઇંગ્લેન્ડને એમણે લાકડી ઉગામ્યા વગર આ ભારતની બહાર ફેંકી દીધું. જેનો સૂર્ય ક્યારેય વિશ્વની અંદર આથમતો નહીં એ બ્રિટિશ રાજસત્તા એની

જ્યારે કોઈ પણ દૈવી માણસ એ ભગવાનને દેખાયો નહીં ત્યારે ભગવાને એ શહેરનો નાશ કરી નાખ્યો. પેલા એમણે કહ્યું હશે કે આમાંથી કોઈ એક સારો માણસ લઈ આવતો, હું આ શહેરને જીવતું રાખું ને ત્યારે એનો નાશ કરી નાખીશ. પણ એક પણ માણસ એવો દૈવી ગુણવાળો મળ્યો નહીં, અંતે એ શહેરનો નાશ થયો. આ કથા આપણને એટલું સમજાવે છે કે વિશ્વ છે ને એ દૈવી ગુણોની વ્યક્તિઓ દ્વારા ટકતું હોય છે, એની દ્વારા એ પોતે જીવંત રહેતું હોય છે. જેમ કોઈ શેઠિયો હોય, એ સારો કારકુન હોય, તેને એક્સટેન્શન આપે કે ના તારી એવરેજ પૂરી થાય છે આ નોકરીમાં, પરંતુ તું 2 વર્ષ વધારે નોકરી કરીજે. એમ સારા માણસોને જે જોઈને એ ભગવાન આ વિશ્વને એક્સટેન્શન આપતા હોય છે કે ના વાંધો નહીં, આટલા તો સારા માણસો છે ને, તો એના દ્વારા આ ટકતું હોય છે. એટલે જ એક ઉક્તિમાં એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં મંદિર બને ને તો બ્રહ્માંડની આવરદા 10,000 વર્ષ વધી જાય છે. કારણ કે મંદિરો દ્વારા આવા દૈવી માણસો એ નિર્માણ પામતા હોય છે. તો આ મંદિર છે એનું એક કાર્ય આ છે કે માણસોને દૈવી બનાવે છે, એની અંદર એવા સદગુણો આપે છે. જન્મથી તો આપણે દૈવીને આસુરી બંને સંપત્તિઓને લઈને જ આવતા હોઈએ છીએ, પરંતુ આપણો આસુરી ભાવ એ ધીમે ધીમે જો એવું વાતાવરણ ના મળે ને તે વધતો જતો હોય છે, અને જો દૈવી વાતાવરણ હોય તો દૈવી ભાવ પણ વધતો જાય. તો એ દૈવી વાતાવરણ આપણને આ મંદિરો દ્વારા પૂરું પડતું હોય છે, અને આપણે બધા જ એ દૈવી ગુણોવાળા આ મંદિરોને લીધે બનતા હોઈએ છીએ. ભાગવતની અંદર દેવો અને અસુરોની વાત આવે છે. દેવો અને અસુરોના પિતા એક જ હતા, કશ્યપ ઋષિ, પરંતુ એમની માતાઓ જુદી હતી. દૈત્યોની માતા હતી, એનું નામ હતું દીતિ, અને જે દેવતાઓ હતા એની માતાનું નામ હતું અદિતિ. પરંતુ એકવાર જે દીતિ હતી એને કશ્યપની પાસે ગેર સમયે આ અંગ સંગના સુખની માગણી કરી. કશ્યપ ઋષિએ કહ્યું કે અત્યારે યોગ્ય સમય નથી, અત્યારે આ પ્રકારની ક્રિયા થાય નહીં, શાસ્ત્રોની એનો નિષેધ છે. પરંતુ દીતિ હશે એ પોતે કામને કારણે એટલા બધા વ્યાકુળ બનેલા, એમણે આગ્રહ ચાલુ રાખ્યો અને છેવટે ન છૂટકે કશ્યપ ઋષિએ દીતિનો સંગ કર્યો, અને એ અસામાજિકતા એ અસંયમને લીધે એ દીતિમાંથી જે પ્રજા ઉત્પન્ન થઈ એ દૈત્યો થયા. તો આપણી અસામાજિકતા, આપણો અસંયમ એ સમાજમાં આસુરોનું નિર્માણ એ કરતો હોય છે. આપણે બધા જ આદિત્ય જેવા થવાની શક્યતાવાળા છીએ, છતાં પણ માણસ દૈત્ય કેમ બને છે? યોગ્ય વાતાવરણ અભાવે, તેની અસામાજિકતા, એનો અસંયમ એ દૂર કોણ કરે? એ આ મંદિરો દ્વારા થતો હોય છે, એવું વાતાવરણને મળે છે. અને ત્રીજી વસ્તુ છે, પ્રમુખ સ્વામી મહારાજ મંદિરની વ્યાખ્યા કરતા કહે છે કે મનને સ્થિર કરે એ મંદિર. આપણા જીવનની અંદર આપણે જોઈએ તો વ્યક્તિગત કે સમષ્ટિગત વિકાસ કે વિનાશના મૂળની અંદર મનની સ્થિરતા કે અસ્થિરતા એ જવાબદાર છે. કોઈ પણ વ્યક્તિનો વિનાશ થાય તેમાં પણ મનની અસ્થિરતા હશે, કોઈ પણ સંસ્કૃતિનો વિનાશ થાય તેમાં પણ એ સંસ્કૃતિના અનુયાયીઓ માણસોની અસ્થિરતા હશે. તો કોઈ પણ વ્યક્તિગત કે સમષ્ટિગત વિકાસ કે વિનાશ થાય જેના મૂળમાં એ માણસના મનની સ્થિરતા કે અસ્થિરતા જવાબદાર છે. અમેરિકાની અંદર થોડા વર્ષો પહેલા એક પ્રસંગ બની ગયો. અમેરિકામાં વર્જિનિયાની અંદર એક પાર્ક રેન્જર રોય સલિવન થઈને એક વ્યક્તિ થઈ ગયો. આ રોય સલિવન એ પોતે મરી ગયો ને એના પહેલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની અંદર પોતાનું નામ અમર કરી ગયો. કારણ શું હતું? કઈ સિદ્ધિના માટે એને ગિનિસ બુકમાં નામ મળ્યું? તો એની ઉપર 7-7 વખત વીજળી પડી, છતાં પણ એ માણસ જીવતો રહ્યો. 7 વખત વીજળી પડવા છતાં પણ માણસ જીવતો રહેલો ને એટલે ગિનિસ બુકની અંદર એનું નામ ગયું. પરંતુ એ માણસ પોતે મૃત્યુ કેવી રીતે પામ્યો? એની પ્રેમિકાએ એકવાર એનો તિરસ્કાર કર્યો અને એને ખોટું લાગી ગયું ને આણે આપઘાત કરી નાખ્યો. જો મનની અસ્થિરતા, વીજળીના જે ઘા સહન કરી શકે એ વ્યક્તિનું મન અસ્થિર થયું ને માણસ પોતે મરી ગયો. તો વ્યક્તિગત વિનાશના મૂળની અંદર આ મનની અસ્થિરતા છે. હાઇડ્રોજન બોમ્બને બનાવનારો એડવર્ડ ટેલર, એકવાર એના મિત્રે એનું અપમાન કર્યું, જિંદગીભર એને લીધે પોતે દુઃખી રહેલો. આટલી મોટી શોધ કરવા બદલે એને જે સન્માન મળ્યું એ સન્માન પેલા અપમાનને ઢાંકી શક્યું નહીં અને જીવનભર એ પોતે દુઃખી રહ્યો. તો વ્યક્તિગત વિનાશ કે અશાંતિના મૂળની અંદર મનની અસ્થિરતા છે. સમષ્ટિગત વિનાશના મૂળની અંદર પણ એ જ છે. યુનેસ્કોની પ્રથમ પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું છે કે યુદ્ધ સૌથી પહેલા માનવીના મનમાં પેદા થાય છે, અને તેથી માનવીના મનમાં જ શાંતિ માટેના કવચ રચાવા જોઈશે. મનમાં યુદ્ધ શરૂ થાય પછી એ ભૂમિ ઉપર આવતું હોય છે. એટલે મનને પહેલા સ્થિર કરવાની વધારે જરૂર છે. અને મન સ્થિર ક્યારે થાય? કોઈ સ્થિર વસ્તુમાં પરોવાય ને તો એ મન સ્થિર થાય. કોઈ માણસ પડતો હોય અને માણસ પડતા ઝાડને પકડે તો શું દશા થાય? એ વહેલો પડે. એઠો પડતા ઝાડને પકડવાથી સ્થિર નથી થવાતું, સ્થિર ઝાડને પકડવાથી સ્થિર થવાય. એમ દુનિયાની પ્રત્યેક વસ્તુઓ છે ને અસ્થિર છે. જે કાલે હતી આજે નથી રહેતી, અને જે આજે છે કાલે નથી રહેતી, એમાં આપણે આપણું મન જોડીશું તો આપણું મન ક્યારેય સ્થિર નહીં થાય. પરંતુ જે સ્થિર તત્વ છે એ છે ભગવાન અને સંત. એ ભગવાન અને સંતની અંદર આપણે જો જોડાઈએ તો આપણું મન એ સ્થિર થતું હોય છે, આપણા મનના પ્રશ્નોનું સમાધાન મળતું હોય છે. અને એટલે ગાંધીજી પોતે કહેતા કે મંદિર વિના હિન્દુ ધર્મ ન ચાલે, મંદિરો તોડી નાખવા એ યોગ્ય નથી.

0: મંદિર તોડો એટલે ધર્મ તૂટ્યો. મંદિરો તે ધર્મની સભ્યતાનું સંગ્રહ સ્થાન છે. આજે કરોડો માણસો મંદિરમાંથી જે આશ્વાસન મેળવે છે એ મંદિરોને જમીન દોસ્ત કરીને એમની પાસેથી લઈ લો અને પછી જુઓ કે કેટલું ભયાનક પરિણામ આવે છે. તો આપણા મનના પ્રશ્નોનું સમાધાન આ મંદિર આપણને આપે છે. મનના પ્રશ્નોનું સમાધાન હોસ્પિટલના ખાટલા ઉપર સુઈ જવાથી મળતું નથી. શરીરના પ્રશ્નોનું મળે, મનના પ્રશ્નોનું સમાધાન હોસ્પિટલમાં જવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ શાળાઓમાં જવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ થિયેટરમાં જવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ એમ્યુઝમેન્ટ પાર્કમાં લપસણીઓ ખાવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ દારૂના પીઠામાં જઈને બે ગ્લાસ ચડાવવાથી મળતું નથી. અથવા તો મનના પ્રશ્નોનું સમાધાન એ તમાકુ ખાવાથી પણ પ્રાપ્ત થતું નથી. નહીં તો તમાકુને સંકટ મોચન દેવું કહીને બધા પધરાયા હોત મંદિરમાં. પણ એવું કોઈ કરતું નથી. એ મનના પ્રશ્નોનું સમાધાન એ મંદિર આપે છે. અને એટલા માટે આ મન સ્થિર થઈ જાય છે, એનાથી માણસો સ્થિર થાય છે, અને સુસ્થિર માણસોની ઉપર ઉભેલી સંસ્કૃતિ પણ એ સ્થિર રહે એમાં કોઈ શંકા નથી. તો આ ત્રણ રીતે મંદિર પણ એ આપણી સંસ્કૃતિને એ ટકાવે છે. કેવળ ટકાવવા પૂરતું નહીં, પણ એ સંસ્કૃતિને આગળ ને આગળ એ ધપાવે છે. સંસ્કૃતિના દિગ્વિજયો એ મંદિરો દ્વારા થતા હોય છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી ઈસવીસન 1999 નૈરોબીની અંદર મંદિર બાંધ્યું, જેના મહંત તરીકે પૂજ્ય આચાર્ય સ્વામીનો લાભ આપણને મળવાનો છે. 2 વર્ષ સુધી રહી ચૂકેલા છે. એ મંદિરનું ઉદઘાટન જયારે થયું ત્યારે હંગેરીના રાજદૂત ડોક્ટર ટીથ ત્યાં આવેલા અને એમણે આ મંદિર જોયું અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન કર્યા અને પોતે બોલ્યા કે મારી ઘણા વખતથી ભારત જવાની ઈચ્છા હતી, આ મંદિર જોયા પછી એ ઈચ્છા વધારે તીવ્ર બની છે અને હું હવે ચોક્કસ ભારતને જોવા માટે જઈશ. આ મંદિરમાં એકદમ આધ્યાત્મિકતા સભર વાતાવરણ અનુભવાય છે. હવે સામ્યવાદના લાલ ઝંડાની છાયાની અંદર ઉછરેલો માણસ, એને આધ્યાત્મિકતાથી ભારત જોવાની ઈચ્છા થાય તો આ મંદિરે કેવો આ સંસ્કૃતિનો એક જબરદસ્ત પ્રભાવ એના મનની અંદર જન્માવ્યો હશે અને જમાવ્યો હશે. અને ભારત જોવાની વધારે તીવ્ર ઈચ્છા તાજમહાલ જોઈને ના થઈ, એને લાલ કિલ્લો સાંભળીને ભારત જોવાની વધારે તીવ્ર ઈચ્છા ના થઈ, પણ આ મંદિર દ્વારા એને આ ઈચ્છા જાગૃત થઈ. બીબીસી ટીવીના રિપોર્ટર લિનલીઓ, એણે જ્યારે 1995 લંડનનું સ્વામિનારાયણ મંદિર જે ઉદ્ઘાટિત થયું સ્વામીશ્રી દ્વારા એ જોયું, ત્યારે એણે પોતે વાત કરી કે હું આશા રાખું છું કે ભારતની જેમ અહીંયા બ્રિટનમાં પણ હિન્દુત્વ વિકાસ પામે. હવે જે માણસે 150-150 વર્ષ સુધી ભારતની સંસ્કૃતિને કચડવાના પ્રયત્નો કર્યા હોય એ માણસોના અંતરમાં ભાવના થાય કે અમારા દેશમાં પણ હિન્દુ ધર્મ પ્રસાર પામે તો આ મંદિર શું કાર્ય કરે છે, કેવી રીતે સંસ્કૃતિને ફેલાવે છે એની વાત એ આપણને સમજાય. લંડનની અંદર એક મુસ્લિમ ટેક્સી ડ્રાઈવર છે, એણે પોતે નિયમ રાખ્યો છે કે રોજ સવારે આ લંડનના સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી પછી ટેક્સીનું આગળનું કામ ચાલુ કરવાનું. હવે આવા ધર્માંધ મુસ્લિમોની અંદર પણ ભારતની સંસ્કૃતિ પ્રત્યે આટલો આદર જન્માવી શકે તે મંદિર કેવી રીતે આ સંસ્કૃતિની સેવા કરે છે આપણને સમજાય છે. એક બહુ જ મોટા હિન્દુ ઉદ્યોગપતિ જેનું બ્રિટનના ધનાઢ્યોમાં 1-10 નામ આવે, એ માણસે પોતે વાત કરી કે છેલ્લા 50 વર્ષથી ભારતના રાષ્ટ્રપતિઓ અને ભારતના વડાપ્રધાનો એ ભારતની છાપ સુધારવા વિશ્વમાં પ્રયાસ કરે છે. ખૂબ મોટા પ્રમાણમાં ધન અને માનવ શક્તિનો વ્યય થાય છે, પણ આ 50 વર્ષમાં ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓ અને અત્યાર સુધીના વડાપ્રધાનો અને હાઈ કમિશનરો જે છાપ નથી સુધારી શક્યા એ છાપ માત્ર 5 દિવસ લંડનના સ્વામિનારાયણ મંદિરે બદલી નાખી છે. જો આ સંસ્કૃતિનું કાર્ય આ મંદિર દ્વારા આ રીતે થતું હોય છે તો આ મંદિરો ખાલી સંસ્કૃતિને ટકાવે છે એટલું નહીં, એ સંસ્કૃતિને ફેલાવતા જ હોય છે. અને આ સંસ્કૃતિનો આધારસ્તંભ મંદિર છે ને, એ જેટલું આપણે સમજીએ છીએ ને એના કરતા ભારત ઉપર આક્રમણ કરનારા વધારે સારી રીતે સમજતા હતા. તો કોઈ આક્રમણ કરીને સૌથી પહેલા પ્રહાર કોની ઉપર કર્યા છે? આપણા મંદિરો તોડ્યા છે. એમણે હોસ્પિટલ આવીને ભારતમાં તોડી નહીં, એમણે ભારતની અંદર આવીને કોઈ શાળા ઉપર હુમલા નથી કર્યા, એમણે ભારતની અંદર આવીને કોઈ જોવાલાયક સ્થળોનો ધ્વંસ નથી કર્યો, પણ એ લોકોએ પહેલા હુમલા ભારતના મંદિર ઉપર કર્યા. કારણ કે સમજતા હતા કે ભારતની સંસ્કૃતિમાંથી જ્યાં સુધી મંદિરો નહીં જાય ને ત્યાં સુધી આ સંસ્કૃતિ જવાની નથી. આજે ઘણા ભારતના કથાકણ સાધુઓ નથી સમજતા, એ લોકો મંદિરોની ઘણી વાર નિંદા કરતા હોય છે કે મંદિરોની જરૂર શા માટે છે, મંદિરો શા માટે આવી રીતે એની પાછળ પૈસા ખર્ચાય છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આ મંદિરો એ આ સંસ્કૃતિને ટકાવે છે. વૃક્ષ પોતે જ મૂળની નિંદા કરે તો કેવું કહેવાય? આજે સિતાર હોય એ પોતે પોતાના તારની કડક આલોચના કરે, દૃષ્ટતા કેવી કહેવાય? આજે નદી હોય એ પોતાના કિનારોને વખોડે, કેવું કહેવાય? નદી કિનારાને તોડશે તો નદી જ નહીં, તળાવ બની જશે, ખાબોચ્યું થઈ જશે અને સુકાઈ જશે. આજે વૃક્ષ એ મૂળની નિંદા કરે તો ચાલે? મૂળ વગર વૃક્ષ ઊંચું નહીં વધે, ફૂલે નહીં ને ફાલે પણ નહીં. આજે સિતાર વગર તાર, તાર વગર સિતારની શું દશા થાય? એક દંડા તરીકે ઉપયોગ કરી શકીએ જો આપણને જરૂર પડે તો, બીજો કોઈ ઉપયોગ ના થાય એનો. તો આ મંદિરોએ આપણને ટકાવ્યા છે, એ મંદિરો એના દ્વારા આપણે ટકી શક્યા છીએ. આ મંદિરો આપણા ઋષિઓએ આપણને આપ્યા, એના કારણે આ ભારતની સંસ્કૃતિ એનો ક્યારેય નાશ થયો નથી. અને ત્રીજું પરિબળ, છેલ્લો આધારસ્તંભ એ છે સંત. સંત દ્વારા આ સંસ્કૃતિ એવી મજબૂતાઈ પ્રાપ્ત કરીને આજે ઊભી છે કે એના પાયા એ કોઈ હચ મચાવી શક્યું નથી. અને આ વાત કેટલી સાચી છે એ આપણે બધા અહીંયા હિન્દુઓ બેઠા છીએ, આપણે બધા ભારતીયો બેઠા છીએ, તો એને સમજાવવાની આવશ્યકતા એ મને લાગતી નથી. કારણ કે આપણે બધા ભારતીય રહી શક્યા છીએ, આપણે બધા હિન્દુ રહી શક્યા છીએ ને, એનું શ્રેય એ આવા સંતોના ફાળે જાય છે. બુદ્ધથી આક્રાંત ભારતને શંકરાચાર્યએ બચાવ્યું. જો શંકરાચાર્ય ભારતની અંદર ના હોત તો ભારતની અંદર કદાચ એ બૌદ્ધ ધર્મ એ ફેલાઈ ચૂક્યો હોત. ત્યાર પછી તમે જુઓ તો જેને હનુમાનનો અવતાર માનવામાં આવે છે એવા મહારાષ્ટ્રીયન સંત સમર્થ રામદાસ, એણે પોતે મુસ્લિમોથી આક્રાંત થતા ભારતને બચાવ્યું. છત્રપતિ શિવાજી, એના વીર સરદારો અને બહાદુર માવળા સિપાહીઓની અંદર એમણે ધર્મના તેજ પૂર્યા અને એના દ્વારા આ સંસ્કૃતિ ટકી. એવું કહેવાય છે કે શિવાજી ન હોત તો સુન્નત હો જાત સબકી. જો શિવાજી ના હોત ને તો બધા જ એ આપણે હિન્દુ મટી ગયા હોત, પરંતુ એ શિવાજીને જેણે પ્રેરણા આપી એના મૂળની અંદર હતા એ સંત સમર્થ રામદાસ. તો આ સંસ્કૃતિ જે ટકી છે એ આ સંતોના દ્વારા ટકી છે. અને નજીકનું જ આપણે જોઈએ તો આપણું આ ગુજરાત, એની અંદર અત્યારે મોટાભાગની વસ્તી એ આપણા હિન્દુઓની છે, અને એની અંદર ભારતને જે પોતે પોતાની માતા માને છે એવા વ્યક્તિઓની છે, એના મૂળની અંદર કોણ છે? એના મૂળમાં છે ભગવાન સ્વામિનારાયણ અને એમના 500 પરમહંસો. તમને થશે કે કેવી રીતે? તો 1826 સાલની અંદર આપણા ગુજરાતની અંદર લોર્ડ બિશપ હેબર કરીને એક ખ્રિસ્તી પાદરી એ પોતે અંગ્રેજો દ્વારા અહીંયા મોકલવામાં આવેલો. આ ખ્રિસ્તી પાદરી કોઈ સામાન્ય નહોતો, એ ધર્મ તત્વજ્ઞાન સાહિત્ય અને સમાજ વિદ્યાનો જાણકાર હતો, કુશળ ચિત્રકાર હતો, સમર્થ લેખક હતો, પ્રભાવશાળી વક્તા હતો, કોઈ પણ વિચક્ષણ અને વ્યવહાર દક્ષ રાજકારણીમાં જે ગુણો અને બધા ગુણો આની અંદર હતા, અને એની સાથે સ્વધર્મ પ્રેમ અને ઈશ્વર નિષ્ઠા પોતાના ભગવાનમાં એને હતી, અંગ્રેજોને લાગ્યું કે આ માણસ આપણા ધર્મનો પ્રચાર કરવા માટે એકદમ યોગ્ય છે. અને એમણે એને ગુજરાતની અંદર મોકલ્યો કલકત્તાથી કે તમે ગુજરાતમાં જાઓ અને ત્યાં આગળ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરો અને બધાને આપણો ધર્મ આપી આવો. અને એ પોતે ત્યાં આગળ આવ્યો. એક રાજાના જેવી સુવિધાઓ અંગ્રેજોને પૂરી પાડતા એને પોતાની ડાયરીમાં લખ્યું છે કે હું જ્યાં જઉં ત્યાં દરેક મિલિટરીના ઓફિસરોને સૂચના આપી દેવામાં આવેલી કે આને જે વસ્તુ જોઈએ તમારે આપી દેવી, કોઈ પ્રશ્ન નહીં કરવાનો. આવી પ્રકાર આ બાદશાહી સન્માન સાથે ગુજરાતની અંદર આવ્યો. એને અહીંયા કલેક્ટર હતા ખેડામાં વિલિયમ્સ, એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ સાથે એની મુલાકાત ગોઠવાઈ. ભગવાન સ્વામિનારાયણ સાથે એની મુલાકાતનો હેતુ શું હતો? એ બિશપ હેબરને એવું હતું કે હું ભગવાન સ્વામિનારાયણને ખ્રિસ્તી કરી દઉં, એટલે એના જે 20 લાખ અનુયાયી છે એ બધા મારા ધર્મના જ થઈ જાય, અને પછી કોઈ બીજું કાર્ય આપણે ધર્મ પ્રચાર પ્રસાર કરવા માટે કરવાનું રહેશે નહીં. હોશિયાર હશે એટલે એકને જ પકડવા માંગતો હતો. અને 26 માર્ચ 1825 ના દિવસે એની મુલાકાત થઈ ભગવાન સ્વામિનારાયણ સાથે. 4 એપ્રિલ સુધી રોકાવાનો હતો ખેડાની અંદર. એને થયું કે આ 10 દિવસનો જે મારી પાસે સમય છે ને એ દરમિયાન હું ભગવાન સ્વામિનારાયણને મારી પાસે રાખીશ, એમને ધર્મની વાતો કરીશ, એમને પછી મારી સાથે મુંબઈ ફરવા લઈ જઈશ, ત્યાં મારા મિશનરીઓના જે માણસ એની સાથે મુલાકાત કરાવીશ, અને એમ કરીને એમને હું ખ્રિસ્તી બનાવી દઈશ. અને આ રીતે એ પોતે ત્યાં આગળ આવ્યો. પરંતુ ભગવાન સ્વામિનારાયણના ભક્તો જોયા એણે, ભગવાન સ્વામિનારાયણનું પોતાનું વર્તન જોયું, અને એના મુખની અંદરથી ઉદ્ગારો સરી પડ્યા. આ બહુ કથા તો લાંબી છે આખો પ્રસંગ, પરંતુ અંતે પોતે બોલ્યો કે હાઉ લોંગ એ ટાઈમ મસ્ટ ઇલેપ્સ બિફોર એની ક્રિશ્ચિયન ટીચર ઇન ઇન્ડિયા કેન હોપ ટુ બી ધસ લવડ એન્ડ હોનર્ડ. કે ભગવાન સ્વામિનારાયણે જે આદર આ ગુજરાતમાં પ્રાપ્ત કર્યો છે એ પ્રાપ્ત કરવા માટે કોઈ ખ્રિસ્તી ધર્મગુરુને કોણ જાણે કેટલાય વર્ષો નીકળી જશે. અને એને લાગ્યું કે અહીંયા આપણે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર નહીં કરી શકીએ. એ પોતે જેવો આવેલો ને એવો પાછો જતો રહ્યો. આજે ગુજરાત એ હિન્દુઓની વસ્તીવાળું છે એનું શ્રેય આ ભગવાન સ્વામિનારાયણને જાય છે. જો એ ના હોત ને તો આપણે બધા જ્હોન જેઠાન મેરી મોહન થઈ ગયા હોત. પરંતુ એમણે પોતે આપણને બચાવ્યા, એમણે પોતે આ હિન્દુ સંસ્કૃતિને બચાવી. તો આ એક બહુ મોટી વસ્તુ છે. મંદિર હોય, શાસ્ત્ર હોય, પણ આવી જો આધ્યાત્મિક વિભૂતિ ના હોય ને, આવા જો એક સંત ના હોય ને, તો એ કાર્ય ટકતું નથી. તો સંત એ શાસ્ત્ર પણ રચે અને મંદિર પણ કરી આપે, અને એટલા માટે આ સંત એ બહુ આધારસ્તંભ મોટો છે. કદાચ આપણી પાસે શાસ્ત્ર ના હોય, કદાચ આપણી પાસે મંદિર ના હોય, પણ જો સંસ્કૃતિની પાસે એક સંત હશે ને પ્રમુખ સ્વામી જેવા, તો પણ ભારતીય સંસ્કૃતિ ક્યારેય નાશ નહીં પામે. કારણ કે આવા સંત એ શાસ્ત્રોની અંદર પ્રાણ પૂરતા હોય છે. શાસ્ત્ર વાંચીને બહુ ઓછાને ભગવાનના માર્ગે ચાલવાની પ્રેરણા મળે, પણ એ શાસ્ત્રમાં લખેલું જીવન જ્યારે આપણને પ્રત્યક્ષ દેખાય ને ત્યારે આપણને ચાલવાનું બળ એ મળતું હોય છે. શાસ્ત્રમાં બધા વિધિ વિધાન લખ્યા જ હોય, કેમ જીવવું, કેમ રહેવું, છતાં પણ આપણે પાળી નથી શકતા, પણ એનું મૂર્તિમાન ઉદાહરણ સામે દેખાય ને તો એ પળાય. જેમ ટ્રાફિકની પુસ્તિકામાં ટ્રાફિકના બધા નિયમ તો આવે જ છે ને, છતાં પણ પોલીસ રાખવી પડે. કેમ કે ટ્રાફિક ની પુસ્તિકા વાંચી કોઈ ટ્રાફિક ના નિયમ પાડતું નથી. પોલીસ હોય તો નીકળી જતા હોય, પછી પુસ્તિકાની તો શું દશા થાય. એટલે ત્યાં પોલીસ જોઈએ, એમ શાસ્ત્ર હોય, પણ એની સાથે એ સંત પણ હોવા જોઈએ. અને એ સંત કે આ સંસ્કૃતિને ટકાવે અને સંસ્કૃતિને પ્રસરાવે. મહર્ષિ અરવિંદ કહેતા કે પ્યોરિટી ઓફ વન મેન કેન સેવ ધ હોલ વર્લ્ડ, કે એક માણસ જેવો શુદ્ધ હોય ને આખી દુનિયાને પોતે બચાવે. આજે પ્રમુખ સ્વામી મહારાજે જગતના આધાર રૂપ એ પોતે બજાવી રહ્યા છે આવું. પરંતુ મુનિ સુશીલ કુમાર જૈન ધર્મ ના મોટા આચાર્ય થઈ ગયા, અત્યારે તો કાળ ધર્મ પામી ગયા, પણ એમણે વાત કરેલી કે આપણી આ ભારતની સંસ્કૃતિને રામ અને કૃષ્ણ, નરસિંહ અને મીરા, કબીર અને નાનકે આવીને પોષી છે, સંવર્ધિત કરી છે, ટકાવી છે, બચાવી છે, આગળ વધે. પરંતુ અત્યારે આપણે કળિયુગની અંદર એવા એક પુરુષને શોધી રહ્યા છે કે એ ફરીવાર ભારતીય સંસ્કૃતિને આગળ લઈ જાય, ફરીવાર ભારતની સંસ્કૃતિને ટકાવે. ભગવાનની દયાથી આપણને એવા પુરુષ મળ્યા છે અને એનું નામ છે પ્રમુખ સ્વામી મહારાજ. આ વાત એમણે પોતે કરી. તો આ સંત એ જગતને એ પોતે ટકાવતા હોય છે. પોલ બોટંગ જ્યારે 1988 ની અંદર પ્રમુખ બ્રિટ સન્માન થયું, અને એ વખતે પોલ બોટંગે વાત કરેલી તેના સંસદ સભ્યએ કે વિનાશના પંથે જતી અમારી સંસ્કૃતિને બચાવવા માટે અમારી આ પાર્લામેન્ટમાં તમારી ઉપસ્થિતિ અત્યંત અનિવાર્ય છે. એ લોકોને પણ લાગ્યું કે નહીં, સંત હશે તો આ સંસ્કૃતિ ટકશે. સત્યમિત્રાનંદ ગિરી, ભૂતપૂર્વ શંકરાચાર્ય, એમણે 1991માં જ્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીનો ઉત્સવ જોયો અમેરિકામાં, ત્યારે એમણે કહ્યું કે હવે અમેરિકાની અંદર ભારતીયો એ ઊંચું માથું રાખીને ચાલી શકશે, કારણ કે ભારતીયોની લઘુતા ગ્રંથિ તોડી નાખે એવો ઉત્સવ આ પ્રમુખ સ્વામી આજે અમેરિકાની અંદર ઉજવ્યો. એલ કે અડવાણી 1995માં જ્યારે લંડન સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટનમાં આવેલા, વાત કરી કે હું લંડનમાં આવ્યો ત્યારે અહીંના પ્રસિદ્ધ અખબાર ગાર્ડિયન એને મેં ઉપાડ્યું, અને એ મંદિરની વાત આ ગાર્ડિયન છાપું કરતું હતું, અને એ ગાર્ડિયન છાપામાં લખેલું લંડનના મંદિર માટે કે હિન્દુ નિષ્ઠાનો એક જબરજસ્ત વિસ્ફોટ, કે હિન્દુ નિષ્ઠાનો એક જબરજસ્ત વિસ્ફોટ આજે બ્રિટનની ભૂમિ ઉપર થયો છે. અને મને આનંદ એટલા માટે થયો કે આ સમાચાર ભારતમાંથી પ્રસારિત થતા નહોતા, પરંતુ ભારતથી હજારો માઇલ દૂર એક બીજી સંસ્કૃતિ દ્વારા સમાચાર પ્રસારિત થતા હતા. તો જુઓ, આ સંત દ્વારા સંસ્કૃતિ આટલી હદ સુધી એ મજબૂત થતી હોય છે. તો આ ત્રીજો પણ આધારસ્તંભ આપણી સંસ્કૃતિની પાસે છે, અને આ ત્રણ, શાસ્ત્ર, મંદિર ને સંત, એ ત્રણ આધારસ્તંભ એવા આપણી પાસે છે કે જેનાથી આ સંસ્કૃતિ પોતે ટકી છે, આગવી ઓળખ સાથે ટકી છે. ત્રણ ભગવાનનો આધાર છે ને, એટલે આ સંસ્કૃતિ એ શાશ્વત છે, એ ભગવાનના છે. મંદિરો છે એ ભગવાનના છે, સંતો છે એ ભગવાનના છે, અને ભગવાન શાશ્વત છે. માટે આપણી આ ભારતીય સંસ્કૃતિ એ પણ શાશ્વત રહેવાની. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે પશ્ય દેવસ્થે કાર્યમ ન જજાર ન મ્રિયતે, કે જુઓ ભગવાનનું કાર્ય કે નાશ પણ નથી પામતું અને જીર્ણ પણ નથી થતું. તો આવી એક સંસ્કૃતિ આપણી પાસે છે, એને આ શાસ્ત્રોએ, આ મંદિરોએ અને આ સંતોએ ટકાવી છે. હવે આ તો આપણે વાત સાંભળી, પરંતુ એને ટકાવવા માટે છેલ્લે એટલું કહેવાનું કે આપણે પણ થોડો પ્રયત્ન એ કરવો. તો આપણે કેવી રીતે પ્રયત્ન કરી શકીએ? તો જે ભગવાનમાં આપણે માનતા હોઈએ, તે ભગવાનના જે શાસ્ત્ર હોય, એ શાસ્ત્રનું રોજ એક પાનું જો આપણે વાંચીશું ને, તો સંસ્કૃતિના પાયાની અંદર એક મુઠ્ઠી સિમેન્ટ આપણે નાખ્યો કહેવાશે. કહેતા કે એની થોડીક પણ આપણે મજબૂતાઈમાં આપણો પણ ફાળો ગણાશે. જે ભગવાનમાં આપણે માનતા હોઈએ, એ ભગવાનના મંદિરની અંદર અઠવાડિયે એક વાર પણ જો આપણે જવાનું રાખીશું ને, તો આપણી આ સંસ્કૃતિ માટેની એક મોટી સેવા થશે. અને જે સંતમાં આપણને શ્રદ્ધા હોય, એ સંતના સમાગમની અંદર પણ આપણે અવારનવાર જવાનું રાખીશું અને એના આદેશ પાલન કરવાનું રાખીશું, તો એ આ સંસ્કૃતિની આપણી એક મોટી સેવા ગણાશે. તો આવા ત્રણ એક ઉન્નત આધારસ્તંભો ઉપર આપણી સંસ્કૃતિ ઊભી છે, એને આપણે વધારે ને વધારે મજબૂત કરાવી અને આપણે પણ એનો સારામાં સારો લાભ લઈને આપણે અમર પંક્તિમાં ભળી શકીએ, એવી પ્રકારે જીવન ઘડવાનું બળ આપણને પણ મળે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.
1: તો હવે શું ક્યાં આગળ છે? તો શ્રી કૃષ્ણ ભગવાન, હમણાં જન્માષ્ટમી ઉત્સવ ગયો અને બધા જન્માષ્ટમી ઉજવી, દેશ વિદેશની અંદર કરોડો હિન્દુએ ઉજવી જાત જાતની રીતે. એ બધા પોતપોતાની રીતે ઉજવે છે. કેટલાક બધા પારણે ઝુલાવે છે અને પેલું બોલે છે આરતી કરીને, પછી સોનાના બોર ઝૂલે, સોનાના બોર ઝૂલે, એ રીતે બોલે છે. કેટલાક જુગાર રમે છે. કૃષ્ણ જન્માષ્ટમી એટલે જુગાર રમવાનો પવિત્ર દિવસ. આ સંશોધન થયેલું છે. આ બધું ચાલે છે. ખેલ જુઓ, દુનિયાના બધા ખેલ જોવા જેવા છે. એટલું પરવર્ઝન થયું છે જેની કોઈ કલ્પના ના કરી શકો. આ તમારા ગરબા અને કડી કરી નાખી છે, કડીની બાપ કરી નાખ્યો છે. જાચવજો ભાઈઓ, સાવધાન. આ ગરબા એ ગરબા છે, કે મૃત્યુનું તો આ ધામ છે આ બધું.

તાઇફા એમાંથી થાય છે, બધા જાત જાતના બધા ગરબા નીકળ્યા છે. આ ગણપતિ, એ ગણપતિ પેલા આપણે તિલક, બાલ ગંગાધર તિલકે શરૂ કરાયા હતા ભારતની એકતા માટે. સુરત મેં હમણાં બે વર્ષ 25,000 ગણપતિ પધરાયા હતા, 25,000 પ્લેસીસ પર. અને રાત્રે તમે નીકળો તો તમને એમ લાગે કે ઓહો ગણપતિ દેવજણ સર્વસ્વ છે, ઓહો બધા ભક્ત થઈ ગયા ગણપતિના. પણ પછી હું થોડું ઓબ્ઝર્વેશન કરતો હતો, એક ઠેકાણે ગણપતિ પધરાવેલા, ત્યાં ગણપતિ પધરાયા છે, આમ સ્ટેજ જેવું બાંધ્યું છે અને પાછળ પત્તર. અમે મેં કહું જોઈ લો ગણપતિ. તો મને એક ભાઈએ કહ્યું કે આમાં તમારે બહુ ચિંતા કરવાની જરૂરિયાત નથી, આ તો હજુ સામાન્ય છે. કે કેમ સામાન્ય છે? કે આ ગણપતિનું વિસર્જન કરવા જાય ત્યારે દારૂ પીને જાય છે, ગણપતિ દારૂથી રાજી થાય. લે આ ધંધા કર્યા છે તમે જાત જાતના, કે વેર આર વી ગોઈંગ? ધર્મને નામે એટલું બધું ડંગલ ચાલ્યું છે એટલે લોકોની શ્રદ્ધા ઉડતી જાય છે, લોકોને મંદિરમાં શ્રદ્ધા ઉડતી જાય છે અને અમારા જેવા ભગવાનમાં શ્રદ્ધા ઉડતી જાય છે. મારી ઉડી ગઈ હતી, તમારી વાત નથી. હું જયારે નાનો હતો ને ત્યારે આ બધા સાધુને જોતો તો મારા મનમાં એમ થાય કે આ લોકો લાડવા ખાવા જોઈએ, કોઈ ધંધો નથી. આ લોકો બધાને મિલિટરીમાં ત્યાં મોકલવા જોઈએ બોર્ડર ઉપર. હવે આમ તો લડી શકવાના તો છે નહીં, કારણ કે એવું એમનું કઈ જીવન નથી ઘડાયેલું. એટલે એ લોકોને ત્યાં જાજરૂ સાફ કરવા મૂકવા, કે કઈ પીરસે મિલિટરી વાળા માણસે પીરસવાનું હોય તો. આ મારી માન્યતા હતી, કારણ કે આપણે બધું એવું કેટલું જોતા હોઈએ છીએ. પણ પાછું કેટલાક એવા હોય છે, આમાં તકલીફ શું થઈ છે, આ એક તંત્ર એવું છે કે આમાં કોઈ તમારે અહીં ચાવી બનાવવી હોય તો લાયસન્સ, વાયર કાપવા હોય તો લાયસન્સ, અને આ અત્યંત કલ્યાણનો માર્ગ સાધુ ને એમાં કોઈ લાયસન્સ જ નહીં. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવાની અને ગમે તે કરી શકે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતા આ મોટું કામ છે. અને એગાની બડી કેન બી કમે સર્જર, કારણ કે એને ભગવાન કરવાના, બીજું કાંઈ કરવાનું નહીં. ભારત વર્ષમાં હું ઘણી વાર લોકોને કહું છું, ઘણા કે બેકારી છે, મેં કહું બેકારી છે જ નહીં, તમને કમાતા નથી આવડતું. તમારે કમાવું હોય ને ભારતની અંદર કશું કરવાની જરૂરિયાત નથી, તમે ભગવા લુગડા લઈ લો, થોડી દાઢી વધારો અને બે ચાર શ્લોક મોડે કરો અને એના એ શ્લોક બોલ્યા કરો. કોઈ પૂછતું નથી, લોકો કોઈ શ્લોક સાંભળતા જ નથી. તમારા લગ્નમાં ગમે તે તમે ગુજરાતી બોલો, શ્લોક જેવું બોલો ને તો તમે કે લગ્ન પાસ. આવું બધું તંત્ર ચાલે એટલે લોકોને ધર્મમાં શ્રદ્ધા ઉડી જાય છે. પણ અમુક માણસો સાચા છે નથી એવું નહીં, તો એ સાચા માણસો આ વાત કરે છે. તો શ્રી કૃષ્ણ ભગવાન સાચા જ હતા. યાદ રાખો, વિશ્વની અંદર હિન્દુ ધર્મના ગ્રંથો જે પ્રચારને પ્રસારને પામ્યા છે એની અંદર વધારેમાં વધારે પ્રચાર કોઈ પણ ગ્રંથનો થયો હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. એ જ્ઞાન સનાતન જ્ઞાન છે, યાદ રાખો. ઇટ અપીલ્સ ટુ એવરીબડી ઓન ધીસ અર્થ. એ ડોક્ટર હોય, એ એન્જિનિયર હોય, એ વકીલ હોય, એ મોટેલ વાળો હોય, એ હોટેલ વાળો હોય, એ મિનિસ્ટર હોય, ઇટ ટચીસ એવરીબડી. કારણ કે દરેકે માણસ બનવાનું છે અને પછી એથી આગળ પણ વધવાનું છે. તમે ડોક્ટર થયા એટલે પતિ જતું નથી, એન્જિનિયર થયા એટલે પતિ જતું નથી, મિનિસ્ટર થયા એટલે પતિ જતું નથી. યુ હેવ ટુ બીકમ એ મેન. માણસ તો છો જ, તે બધી વાત એની અંદર આપી છે. અને માણસ બનવાથી પછી આગળ જવાનું છે એનું માર્ગદર્શન આપ્યું છે એની અંદર. એ ગ્રંથના રચયિતા શ્રી કૃષ્ણ ભગવાન, ઉપદેશક લખનાર તો વ્યાસજી હતા, પણ એ શ્રી કૃષ્ણ ભગવાને સુખની વ્યાખ્યા કરી છે. કરોડો માણસ વિચારે છે, તમે ના વિચારશો. તમને કંઈક પેટમાં દુખતું હોય તો જોજો, અહીં તો સારું છે બધું તમારે અમેરિકામાં તો, પણ દેશમાં જે રહીને આ છે બધાનો અનુભવ થશે. પેટમાં દુખતું હોય ત્યારે કોઈ કઈ કે પીચોડી ખસી ગઈ છે, ગેસ થયો છે, વાયુ થયું છે, કોગરિયું ભજી ગયું છે, મૂઠ મારી છે. એટલે મૂઠ નથી મારી, અંદર એપેન્ડિક્સ છે. લે અને લોકો પછી પેલાના અભિપ્રાય પ્રમાણે આ બધા ચાલે. તો જો સારો માણસ હોય ને તો એના નિષ્ણાતનો અભિપ્રાય લે. તમને કંઈક દુખતું હોય અને પછી કોઈ એમ કે તો તમે એનો અભિપ્રાય લેશો? પણ ગમે ત્યાંનો લેવાય. તો આ સુખની વાત કરોડો માણસ કરે છે એટલે એને ફોલો કરવું, એ તો આંધળા છે બધા. એને શું ફોલો કરવાનું? ફોલો કરો શ્રી કૃષ્ણ ભગવાનને. તો શ્રી કૃષ્ણ ભગવાને સુખની વ્યાખ્યા આપી છે એ વિચારો. જેનું આટલું લોકો પ્રમાણ કરે છે, જેના લાખો મંદિરો છે, જેનું આટલું લોકો એનું અર્ચન પૂજન કરે છે, જેના ગીતા ઉપર કેટલા પ્રવચનો થાય છે, જેના ચરિત્રનો ગ્રંથ ભાગવત,

0: અને કેટલી કથાઓ થાય છે. તમે આ શ્રાવણ મહિનામાં નીકળો ભારતની અંદર, ગામડે ગામડે કથાઓ, ભાગવતની કથાઓ થતી છે, હજારોની સંખ્યામાં બધી કથાઓ થતી છે. લ્યો, અને શ્રાવણ મહિનામાં નહીં, આખું વરસ થતી હોય છે.
1: બાબા, છેલ્લા 11 દિવસથી આપ રાજકોટના તમામ સંતો ભક્તોને લાભ આપી રહ્યા છો. રોજ સવારે પૂજામાં સભામાં આપનો અનહદ લાભ બધા પામી રહ્યા છે. પૂજા પછી પણ સ્વામી આપ હાથ જોડીને એક એક ગરીબ ભક્તને વ્યક્તિગત મળો છો. જાણે અમને સૌ કોઈને વ્યક્તિગત મળતા હોય એવી સુખદ અનુભૂતિ તમામ સંતો ભક્તોને થાય છે. છતાં બાપા, સહેજે સહેજે તમામ સંતો ભક્તોને આપને વ્યક્તિગત મળવાની પણ ઈચ્છા રહે છે. હજુ ઈચ્છા રહે કે બાપા મળે, સામેથી બોલાવે, માથે હાથ મૂકે, અમારી સમસ્યા કે અમારા પ્રશ્નોની વાત સાંભળે, આવી ઈચ્છા રહ્યા કરે છે. પણ સ્વામી, આપની ઉંમર જોતા, આપનું સ્વાસ્થ્ય જોતા અને હરિભક્તોનો સંતોનો સમુદાય જોતા એવું લાગે છે કે બાપાને ભીડો નથી આપતો. પણ પાછા કેટલાક સંતોને અને કેટલાક હરિભક્તોને લાભ લેતા જોઈએ છીએ કે એમને લાભ મળે છે, એટલે અમને પણ થાય છે કે એમને મળે તો અમે કેમ બાકી રહીએ, અને ક્યારેક બળતરા પણ થાય છે કે અમે રહી ગયા. તો બાપા દૂર રહીને પણ આપની ભેગા રહેતા હોય એવી પ્રતીતિ કઈ રીતે આવે, એવો આનંદ અમે કઈ રીતે લઈ શકીએ? સત્પુરુષનો લાભ એ લોકોની વ્યાખ્યાઓથી નહીં, આપ સત્પુરુષના લાભને કઈ રીતે સમજાવો છો? બાપા, આવતીકાલે તો આપ અહીંયાથી બોચાસણ પધારી જશો, પણ ન કેવળ બોચાસણ, વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ છતાં પણ અખંડ અમારી સાથે જ છો એવી અનુભૂતિ કઈ રીતે થાય? આપ અમારા હૈયામાં અખંડ રહો એવો લાભ અમે કઈ રીતે પામી શકીએ? સત્પુરુષનો લાભ લેવાની સાચી રીત આપના મુખેથી જ સમજવી છે એવા રૂઢા આશીર્વાદથી કૃતાર્થ કરો પરમ પૂજ્ય સ્વામી શ્રી.
2: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર

पासे ने दूर, ये तो दैहिक छे, पासे रहू दूर रहू, पण श्रीजी महाराज ने कुळातीत गुरुपरानी आज्ञा में रहू ये पासे है। तो भले लाखों माइल दूर हो, चंद्रों पर हो, गमे त्या हो, पण तमे आज्ञा मारो एटले श्रीजी महाराज गुरु परंपरा जे रीते राजी थाय ए रीते मन में धारो। तो पासे नथी ने दूर नथी, के जोड़ा तो मन थी है, देह तो गमे त्या हो तो मन थी जोड़ा, तो मन तो तमारे पासे छे, अने एने भगवान संतो में जोड़ी देव ए मुद्दो छे। देह करीने तो जो आप अमेरिका ने बदा हरिभक्तो कितला दूर रहे, क्या क्या रहे, पण तो ए मन थी जोड़ा छे। अने विशेष तो वो मोटा मोटी बात के जो अब महिला वर्ग अमारी साथ कोई दिवस जोड़ा नहीं, मल्वा नहीं, दर्शन नहीं दूर, पर ये लोगों के लाभ ले छे, तमारा करता वाला लाभ ले छे। કોઈ પ્રશ્ન જ નથી, તો મન ક્યાં છે, મન જોડા મનથી જોડાવાનું છે, તો મન ભગવાન સદમાં રહે તો ગમે ત્યાં હોય તો અમે ભેગા જ છે। અને મન એ મૂળ સમજવાની વાત છે કે આપણે મન ક્યાં છે, તમારે ભગવાનના સંતો તો ગમે ત્યાં હોય દૂર હો કોઈ પ્રશ્ન નથી, પણ ભેગા રહેતા હોઈએ અને મન તમારે ક્યાંય ફરતું હોય, રખડતું હોય, એવું થતું જ હોય, તો પાસે દૂર ક્યાં સમજ છે, પાસે શ્રીજી મહારાજ પોતે વાત કરે। મારા વખતમાં સુખા મહારાજ હતા, સુખા મહારાજ એ મહારાજની ભેગા રહીને 150 મણ સાકર ખાઈ ગયા, એટલે એટલા લાડુ એટલા એને 150 મણ સાકર એમાંથી માપ કાઢી લેવું કે કેટલા લાડુ ખાધા છે ને કેટલું કર્યું છે। તો એ મહારાજ અને મહારાજને વાત કરે, મહારાજ તમે બહુ છેટે છેટે જાઓ છો, કચ્છમાં ભુજમાં જાઓ છો, પણ મારી કામે કેમ આવતા નથી, મારે કે આવીશું આવીશું ધીરજ રાખ। તો એ મહારાજ ઉતાવળા કર્યા કરે વાત, તો મહારાજ પછી એકવાર તો મહારાજને એ બાજુ જવાનું થયું, રણપુર બાજુ, તો મહારાજ કે હવે ક્યાં વાસ કરવું છે, તો કે આ સુખા મહારાજ બહુ વિનંતી કરતા હતા એટલે આપણે એમને ત્યાં જઈએ। અને મહારાજ સુખા મહારાજને વાત કરી, કહેવડાયું કે અમે આવવાના છીએ, તો એ કે હું તો આમ તો કહેતો હતો, મારા સાચે સાચા આવી ગયા છે। તો પછી દીકરા જોડે કહેવડાયું કે મહારાજ આવ્યા અને દ્વારે આવ્યા, તો એ મહારાજ કે સુખા મહારાજ નથી, બહાર ગામ ગયા છે, એટલે મહારાજ સાક્ષાત પધાર્યા પોતાને ઘરે,
અને મહારાજને શું જોઈતું હતું? ખાલી આવકાર હોય, એમને કોઈ પદાર્થ બધા અપેક્ષા નથી. પણ તો એ રહી ગયા. રાત પછી મહારાજ જાણતા હતા બધું, તો મહારાજ કહે સુખા મહારાજ નહીં, સુકા મહારાજ ઉપમા આપી કે આવું તો જોતા પાસે ને દૂર અને કોઈ પ્રશ્ન જ નથી. આપણે બધા જાણીએ છીએ તમારું મન ભગવાન પાસે હોય તો તમે ગમે ત્યાં હોય તો ભગવાનની પાસે સુધી ફેરવીએ, અને નહીં તો ભગવાનના ખોરામાં ભગવાનની આજુબાજુ રહો. તો મન ના હોય તમારે તો કોઈ કામનું નથી. તો મન મુખ્ય છે. મન જ્યાં હોય તો રાતના હોય, દિવસ હોય, છેટે હોય, પાસે હોય, બધું ગમે ત્યાં હોય, તો મન ભગવાનના સંગમાં લાગ્યું રહે તો તમે પાસે જ છે, અખંડ પાસે જ છે. કંઈ આવવા જવાની વાત જ નથી. એટલે એ રીતે આપણે રહીએ. તો મહારાજ અને બધા મહારાષ્ટ્રથી લઈને આપણે જોઈએ, ઇતિહાસ જોઈએ, એટલે જે ભગવાનની પાસે મનથી રહ્યા છે એનું નામ ગવાયું છે. આપણે ગાઈએ છીએ અને આપણે કહીએ છીએ, નહીં તો આજુબાજુ પાસે આટા મારતા હોય તો

0: અને જો મન તમારું ક્યાં છે એના ઉપર બધું આધાર છે.
1: બાપા, આપે આશીર્વાદમાં કીધું છે કે આજ્ઞામાં રહેવાનું અને મન પાસે રાખવાનું છે, પણ આપ જ ઘણી વાર કહો છો કે મનજી કાકા બહુ ભારે છે, મન અમારું કંટ્રોલમાં નથી રહેતું, એટલે તો અહીંયા આવીએ છીએ. એટલે અમારા પુરુષાર્થની અંદર પણ સફળતા જોઈએ એવી મળતી નથી, તો મન આપની પાસે કઈ રીતે રહે એ ઉપાય પણ આપે જ બતાવવો પડશે. મન આપની પાસે રહે એવું કરીએ તો મન આપની પાસે રહીને આપના આજ્ઞાનું યથાર્થ પાલન કરી શકીએ.
0: શ્રીજી મહારાજની અને સંતોની એવી આજ્ઞા, એ મનમાં, એમને મનમાં જે હોય એ રીતે જીવન વિતાવીએ તો ભગવાન તમારી પાસે જ છે. અને તો છેટે છેટે છેટે મારાની આજ્ઞા મારે
1: આજ્ઞામાં રહેવાય એવા આશીર્વાદ આપજો. અમે થોડો પુરુષાર્થ કરશું. આપ હંમેશા બાપા બાપાની જન્મજયંતિમાં બોલતા કે 99% કામ આપે કરવાનું છે, 1% જ અમારા ભાગે રાખ્યું છે, પણ જે 1% કરવાનું છે એ 99% જેવું લાગે છે. એટલે આપ લટકો કરીને બાપા એવું સુખ આપી દો અમારા રાજકોટના અહીંયા સભામાં ઉપસ્થિત બધા જ હરિભક્તો આપની પાસે જ હોય અને એવી યથાર્થ આજ્ઞાનું પાલન કરી શકશે ને બાપા. બધાને સાથે આપ બધાની ઈચ્છા છે ભેટવાની, આપને મળવાની. હવે આપ બધાને આશ્લેષમાં લઈ લો, બાહુપાશમાં લઈ લો, તો આજે છેલ્લા દિવસે બધાને મળ્યા એવું સુખદ અનુભૂતિ થઈ જાય.

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. શ્રીનગરમાં શ્રીહરિએ હરિજનો પાસે વાત કરતા કહ્યું, અનંતકોટી બ્રહ્માંડ સુખ સત્સંગ આગળ લુખા છે. હવે અનંતકોટી બ્રહ્માંડનું સુખ આ પૃથ્વીમાં જ કેટલું સુખ છે, અમેરિકા ને જર્મની. હવે પૃથ્વીનું સુખ પાર આવ્યું નથી તો આખા બ્રહ્માંડનું સુખ તો ક્યાંથી પાર આવે. અને એવા અનંતકોટી બ્રહ્માંડનું સુખ સત્સંગ આગળ લુખા છે, એ કેવી વાત. આ જો વાત બરાબર સમજાય તો આપણને કેટલું બળ મળે, કેટલું. શ્રીનગરમાં શ્રી હરિજનો પાસે વાત કરતા કહ્યું, અનંતકોટી બ્રહ્માંડ સુખ સત્સંગ લુકા છે. સત્સંગથી એવું ફળ મળે છે કે ક્યારે ભિખારી થવું પડે નહીં. સુખ સુખના દરિયા, હવે એમાં ક્યાંથી એક ટીપુય પણ ક્યાંથી દુઃખ આવે. એટલે મહારાજે કહ્યું, સત્સંગથી એવું ફળ મળે છે કે ક્યારે ભિખારી થવું પડે નહીં. સંસારના મુથ્યા સુખ માટે કરોડો દુઃખ સહન કરાય છે. સંસારના મિથ્યા સુખ માટે કરોડો દુઃખ સહન કરાય છે. તેમ સત્સંગ કરવામાં દુઃખ પડે તો આનંદથી સહન કરવા. હવે આમ બીજી રીતે જોવા જઈએ તો એ સુખ પણ દુઃખમાં ફરી જાય સમજણથી. પણ ધારો કે માની લે કે સત્સંગ કરવા દુઃખ પડે તો આનંદથી સહન કરવા. આનંદ શબ્દ વાપર્યો છે. મોડું બગાડીને આમ ઢીલું મોડું દુઃખી થઈને એવું ન કરવું. તેમ સત્સંગ કરવા દુઃખ પડે તો આનંદથી સહન.

0: કરવા. હરિની સાથે અચલ સ્નેહ કરે, હરિની સાથે અચલ સ્નેહ કરે તે સમાન જગતમાં કોઈ હરિભક્ત નથી. મુદ્દો આવી ગયો એ ભગવાન સાથે જોડાણ થઈ ગયું તો એનાથી કોઈ મોટો હરિભગત નથી. સત્સંગના આશ્રય વિના, સત્સંગના આશ્રય વિના સંસારમાં રહીને તેનાથી ન્યારી રહી શકાય નહીં. એટલે મારાથી સત્સંગના આશ્રય વિના, સત્સંગ હોય તો બરાબર છે, સત્સંગ ન હોય તો સત્સંગના આશ્રય વિના સંસારમાં રહીને તેનાથી ન્યારું રહી શકાય નહીં. એ તો છે જ, સત્સંગ જ મોટો આધાર છે. સત્સંગની સેવી સમજણ છે બધી, અને સીધું ભગવાન સાથે સંબંધ ધરાવે છે તો એનાથી કોઈ મોટી વાત નથી. જેણે સત્સંગ વિના બીજા કોઈને વાલા રાખ્યા નથી તે સંસારમાં રહેવા છતાં લોપાતા નથી. જેણે સત્સંગ વિના બીજા કોઈને વાલા રાખ્યા નથી તે સંસારમાં રહેવા છતાં લોપાતા નથી. સ્વાભાવિક છે, ભગવાનનું કેટલું બધું બળ, કેટલું બધું હૂંફ, કેટલું બધું મળે ને તે એ લોપાય જ નહીં, સંસાર રહેવા છતાં લોપાતા નથી. શ્રીહરિએ હરિભક્તો પ્રત્યે પત્રમાં લખ્યો, અમારે તો સૌ હરિજનને ભ્રમરૂપ કરવા છે એટલો જ મનમાં વિચાર રહ્યા કરે છે. તે માટે વિચારીએ છીએ, અમે જે કંઈ ચરિત્ર કરીએ છીએ તે પાછળ પણ જીવને ભ્રમરૂપ કરવાનું તાન છે. ભગવાન તો સર આખા ને આખા મહારાજ દિવ્ય છે, એટલે એમાં તો કોઈ પ્રશ્ન રહે નહીં. એટલે એ જે કંઈ કરે છે અથવા નથી કરતા, બધું દિવ્ય છે. અને મહારાજનો મૂળ મુદ્દો કે અમે બધી ક્રિયા કરી, ચરિત્ર કરી છે, એનું કારણ કે તમે બધા ભ્રમરૂપ થાઓ એટલું જ પ્રયોજન છે. બાજુ બીજું કોઈ આશય નથી, બીજો કોઈ સ્વાર્થ નથી. પીજમાં ઝવેરીદાસના ભવનમાં હરિએ વાત કરતા કહ્યું, સંતો હરિજનો અલૌકિક છે. હવે આ દ્રષ્ટિ પામવા માટે જે અત્યારે હમણાં એક પત્રમાં લખ્યું છે, આ જ વાત લખી છે કે સંતો હરિજનો અલૌકિક છે, તેમાં કોઈ દૈહિક દોષ જણાય તો ક્યારે તેનો અભાવ ન લેવો. હવે દેહનું તો કંઈ ગણતી નથી આત્મા સામે, એટલે દેહનું કંઈ અવગુણ દેખાય તો એમાં બધું બહુ લઈ લેવું એવું ન રાખવું, જતું કરવું છે જ નહીં એવી ગણવી. જેમ પોતાના દોષ હોય અને આપણે દેખાય, જાણીએ, બધું કરીએ તો આપણે એને બહુ ધ્યાન આપતા નથી, સોસો કરીએ છીએ કે ભલે હે ભગવાન મળ્યા છે એટલે બધું સમી છે, ટળી જશે. તો જેમ આપણા દોષો માટે આપણને કોઈ ગણતરી નથી, તેમ હરિભક્તો સંતો હરિજનો અલૌકિક છે તેમાં કોઈક દૈહિક દોષ જણાય તો ક્યારેય તેનો ભાવ ન લેવો. ક્યારેય તો અથવા અથડાતા હોય, દેખાતા હોય દોષો બધા, પણ તો એ મહારાજે કહ્યું કે આજ્ઞા જ કરી દીધી કે ક્યારેય તેનો અભાવ ન લેવો. એમાં કારણ છે, એક અભાવ મનમાં કોઈ માટે હોય તો એનું મલ્ટિપ્લિકેશન થાય, એનું બધું ગુણાકાર થાય અને વધારે વધારે દોષ દેખાય, વધારે વધારે. એટલે મહારાજે સ્ટોપ કહી દીધું, અહીંથી જ બંધ કહી દેવાનું, તો આગળ વધે નહીં. એટલે ક્યારે એને દોષ દેખાય નહીં, ક્યારે તેનો ભાવ ના લેવો. જો ભાવ લે તો તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે, અને જો ભાવ લે તો તેનું ફળ અવશ્ય ભોગવવું પડે. એટલે ભોગ એ અભાવ ગુણમાં પડ્યો, એટલે બીજું કાદોમાં કચરામાં પડ્યો, અને એને ફળ ભોગવવું પડે, એટલે એમાં ને એમાં ડૂબતો જાય. જે આ નિયમ નથી રાખતા તેને વિમુખ જાણવા, એટલે આ નિયમ અવશ્ય પાડું કે હરિભક્તોનું કોઈ દૈહિક દોષ દેખાય એને ગણવાની, એને ભૂલી જો મનમાં લેવું જ નહીં. એ રીતે જેમ આપણા દોષો મનમાં લેતા નથી, જે આપણા મિત્રો હોય જે હોય એનો દોષ લેતા નથી, દેખાય ખરા પણ લેતા નથી, એવી રીતે સંતો હરિજનો દૈહિક દોષ દેખાય તો ગ્રહણ ન કરવા, અને ગ્રહણ કરે તો મહારાજ એને વિમુખ કહ્યું. પીજમાં સિંહરી કહ્યું, સત્સંગ મળ્યો એ ભવસાગરનો કાંઠો છે, અનંત અનંત જન્મથી કૂટાતે ફર્યા છે, કાંઠો જળતો જ નથી, પણ જે આ સત્સંગ એ ભવસાગરનો કાંઠો છે. એન્ડ પતી ગયું, જેને સત્સંગ મળ્યો એને બધું મોક્ષ સુધી બધી વિઘન આવે એવી ગોઠવણ મહારાજે કરી છે. પીજમાં સિંહરી કહ્યું, સત્સંગ મેળવ્યો એ ભવસાગરનો કાંટો છે, તે પણ સાવધાનપણે રહેવું. બસ ભવસાગર કાંટો ખરો, પણ સાવધાનપણે રહેવાની વાત કરી. સાવધાનપણામાં શું વાત કરી, તીર્થ જપ તપ કરે તો પણ ભવથી છૂટાય નહીં. આ બધું બધા સાધનો, જેટલા બધા સાધનો લખ્યા છે એ બધા કરે તો પણ આ ભાવથી ભાવથી છૂટાય નહીં. એટલી મોટી વાત છે, અને આ સત્સંગની સમજણ આવે તો કેટલું મોટું ફળ મળે છે. સત્સંગ વિના કોટી ઉપાય પણ બ્રહ્મલોક સુધી પહોંચે તો પણ ભવનો રોગ મટે નહીં, મટે તેમ નથી. બધું સત્સંગ વિના કોટી ઉપાય કરે, કરોડો કરોડો ઉપાય કરે, પણ ભ્રમલોક સુધી પહોંચે તો પણ ભવનો રોગ મટે તેમ નથી. એટલે બીજા પુરુષ પ્રયત્ન કરીને બ્રહ્મલોક સુધી પહોંચે પણ ભવરોગ તો મટે જ નહીં. એ ભવરોગ માટે શ્રીજી મહારાજનો જ આશરો, શ્રીજી મહારાજને ધામધામીને મુક્ત એનો આશરો કરે તો જ તમારે ભવસાગરથી પાર થાય. શિહરી અલક રાજાને સત્સંગનો મહિમા કહેતા કહ્યું, મહારાજ પોતે જ વાત કરે છે સત્સંગનો મહિમા છે. સત્સંગથી જે મતિ થાય છે તે અષ્ટાંગ યોગથી પણ ના થાય. અષ્ટાંગ યોગ તો સર્વોપરી કહેવાય, અષ્ટાંગ યોગમાં કંઈ બાકી રહે નહીં, બધી દેહની શુદ્ધિ મનની શુદ્ધિ બધુંથી પર થાય તો અષ્ટાંગ યોગ સદાય. તો મહારાજ કહ્યું કે અષ્ટાંગ યોગથી પણ ના થાય, સત્સંગે જે મતિ થાય તે અષ્ટાંગ યોગથી પણ ના થાય. એ મહારાજ સ્વામી નથી, હાજર નથી તો બધું ગતિ રોકાઈ જાય, પણ અષ્ટાંગ મહારાજ સ્વામીનો જોગ એ તો અષ્ટાંગ યોગથી પણ પર છે. એટલે મહારાજે કહ્યું કે જે મતિ સત્સંગથી થાય એ મતિ અષ્ટાંગ યોગથી પણ ના થાય. બીજા બધાય સાધનનું ફળ તે સત્સંગ છે, બીજા બધા સાધનનું ફળ સત્સંગ. પણ સત્સંગ સુધી પહોંચે તો જો મારે અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા એટલે કેટલી સાહેબી, કેટલું સત્તા, કેટલી પાવર, કેટલું બધું હોય, તો મારે સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે છે. તો સત્સંગનો કેટલો મહિમા છે, સત્સંગનો અપાર, સત્સંગની વસ્તુ. એટલે સત્સંગ એટલે શ્રીજી મહારાજનો આશરો, શ્રીજી મહારાજનો ભવ્ય આશરો હોય તે સત્સંગ. આવા સત્સંગની વાત કરે, બીજા સત્સંગ તો બધા વ્યાખ્યા બધા ઘણી બધી કરે છે અને બરાબર છે એને માટે, પણ આ વ્યાખ્યા શ્રીજીમાનો આશરો કરો એ સત્સંગ, તે એનાથી મોટી કોઈ વાત નહીં.
1: બાળકોએ ગુજરાતી બોલ્યા એકદમ સ્પષ્ટ અને બધાને સમજાય એવું બોલ્યા. અમારા દેશમાં આવું ના બોલે, બહુ અહીંના બોર્ન છે, ધેર ઓલ બોર્ન હિયર. તો જો બધું ધ્યાન આપે, કાર્યકર ધ્યાન આપે, શિક્ષકો ધ્યાન આપે, તો આવી રીતે પરિણામ સુંદર આવી શકે. એટલે આ બહુ સારું કહેવાય, કેમ કે આપણું બધું સાહિત્ય ગુજરાતીમાં છે અને એની જે મજા આવે ગુજરાતીમાં એને ટ્રાન્સલેશન કરો પણ એમાં મજા ના આવે. ગુજરાતીમાં જે થાય એ બહુ ટોપ થાય, એટલે એને સમજાય, બીજાને સમજ પડે. અને આ સત્સંગ કરાવવું હોય તો સહેલું પડે. હવે સંપની વાત. એક પારધી હતો એટલે શિકારી, એ શિકારી શું કહેવાય, હા હન્ટર. એક હન્ટર હતો તો એ બધા એકવાર જોયું કે આ ટોળું છે, પિજનનું ટોળું છે, તો એને જાળ નાખી. જાળમાં આવી રીતે ખાય કે બધા ફસાઈ ગયા, જાળમાં બધા ફસાઈ ગયા અને પછી ફાંફા મારવા લાગ્યા, કેમ કે જાળ ભારે હતી અને એમાં નીકળાય એવું જ નહોતું. પછી યોગી બાપા કે એક હોલા, એક સુપ્રિન્ટેન્ડન્ટ હોલો હતો, એને જોયું, એને વિચાર કર્યો અને બધાને આજ્ઞા કરી કે આપણે જોરદાર જોર કરીને એક જ સાથે ઉપડીએ, એ વારા ફરતે નહીં, એક સામટા જોર કરીએ અને ઉડીએ અને એક જ દિશામાં જઈએ. એ આજ્ઞા કરી એટલે બધાએ જોર કર્યો અને ઉડ્યા અને ઝાડ ઉપર જાર લાવી દીધી અને પછી નીચેથી નીકળી ગયા અને જાર એમને આમ ઊભી રહી. તો જો આ યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. તો જો આ લોકો આ તમારી યુનાઇટેડ સ્ટેટનું આ સૂત્ર છે, યુનાઇટેડ વી ફોલ, અરે યુનાઇટેડ વી સ્ટેન્ડ એન્ડ ડિવાઇડેડ વી ફોલ. તો જો આપણે બધે સંપ રાખવું, સંપથી મોટી મોટી ફેક્ટરીઓ અને બધા પ્રોગ્રેસ થયો છે અને એમાં જે જરા કુસંપ પેસે એટલે બધું પડી ભાંગે અને આપણા દેશ પણ હજાર વર્ષ ગુલામી ભોગવી એનું કારણ આ જ હતું કે કુસંપ હતો. એટલે સંપને બહુ તાકાત છે, સ્તંભથી બધું જે ધારો એ કરી શકો. અને આપણે બીજું બધું તો ઠીક, આ સત્સંગ, આ મોક્ષ પ્રાપ્તિ માટે સંપની બહુ જરૂર છે. એટલે સંપ ઘરમાં હોય, પરિવારમાં હોય, કુટુંબમાં હોય, અને મંડળમાં હોય, સત્સંગ મંડળમાં, અને એવી રીતે બધા બીએ પીએસ એક પરિવાર, સંપેલું પરિવાર, એ રીતે આપણે ધારીએ કરીએ બધું ઘણું થઈશ. અને સત્સંગ કરવાની બહુ મજા આવે. અને જો કુસંપ હોય અને બરાબર ગોઠવાઈ ના હોય તો ખટપટ થાય, અને એકબીજાના ટાટિયા ખેંચે અને બધું થાય, અને કોઈ મજા ના આવે. ભલે ગમે એટલી સેવા કરતા હોય, બધું કરતા હોય, પણ સંપ હોય એનાથી સત્સંગ કરવાની બહુ મજા આવે. એટલે કુટુંબમાં સંપ હોય, તમારા પરિવારમાં સંપ હોય, તો ત્યાંથી જ શરૂઆત થાય. એટલે બધાને મજા આવે તો બધા સાથે સત્સંગ કરવા આવે, અને કુટુંબ ફેમિલી બધા એક એક ઉતરો ઉતરે, અને બધી બધા કાર્યમાં સેવા કરવા મજા આવે, ધર્મ પાળવા મજા આવે, બધે મજા આવે. અને સંપ ના હોય, બધું એક એક યુનિટ જુદા જુદા પડે તો બધું નાશ થાય અને કોઈ મજા ના આવે. અને એ તો બધું ઠીક, શ્રીજી મહારાજને ગમે નહીં. હવે જે મોક્ષના દાતા છે એ ત્યાં જ આપણે લોક એન્ડ કી વાગી ગઈ, પછી બધું બધું બરબાદી થાય. એટલે શ્રીજી મહારાજ, ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ, આ બધાને સંપ ગમે છે, અને એને લીધે એમનો ખૂબ રાજીપો આપણા ઉપર થાય. સદાનંદ સ્વામી મહારાજ.

श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे स्वामी बात करी जे पुरुषोत्तमनी उपासना करीने जीव अक्षर जेवो थाय छे। सामे होय ए आगर होय तो पछी જે વ્યક્તિમાં હોય ભક્તોમાં હોય એ ગૌણપણે આવે। એટલે મહારાજે કહ્યું કે પુરુષોત્તમની ઉપાસના એ કરીને જીવ અક્ષર જેવો થાય છે। ક્યાં અક્ષર અને ક્યાં જીવ, પણ કેટલી સામર્થ્ય, પણ ઉપાસના એ કરીને, ઉપાસના જેવી ઉપાસના હોય તેનું એવું ફળ મળે। તો જે મહારાજ પુરુષોની ઉપાસના એ કહીને જીવ અક્ષર જેવો થાય છે, ને મોટાને મળે તે બહુ મોટપને પામે છે, નાનાને મળે તો જેવું તેવું હોય, પણ મોટાને મળે એટલે મોટાને સ્વામી પોતાની ઉપર વાત આવે છે, ને મોટાને મળે તે બહુ મોટપણે પામે છે। તે જૂ વિયાય તો લીખ આવે, જૂ વિયાય તો લીખ આવે, ને હાથીની વિયાય તો બળદ જેવું બચ્છું આવે। એટલે સ્વામી કહેવાનું છે કે

એ બધા જાણ જાણ કરે છે તોય પાર આવતો નથી. મહારાજને સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે, કોટી કલ્પના પાસ લાગ્યા છે તે હમણાં ભગવાનમાં જોડાવા જઈએ છે પણ માયામાં જોડાઈ જાય છે. કોટી કલ્પના હવે કહેવાય છે કે જે 12 વર્ષ જે ઘરમાં રહે એ ઘર પોતાનું થઈ જાય, તો આ તો કોટી કલ્પથી કેટલાય કલ્પો ના કહેવાય છેવડો જ આવે એ નહીં. જીવ અનાદિનો છે એટલે અનાદિકાળથી એ માયામાં જોડાયેલો છે, એટલે એ કેમ કરીને બહાર આવે? થોડા ઘણા હોય 2-5 વર્ષનું 10-100 વર્ષનું તો બહાર આવે. આ તો કોટિકલ્પ, કોટિકલ્પથી માયામાં જોડાણું છે એને ક્યારે પત્તો પડે? કોટિકલ્પના પાસ લાગે તે હમણાં ભગવાનમાં જોડાવા જઈએ છે પણ માયામાં જોડી જવાય છે. એટલે મૂળ આપણે માયા બાજુ જવું નથી, તણાવવું નથી, પણ તોય તણાઈ જઈએ છે, જોડાઈ જઈએ છે. એનું કારણ કે મારે કોટિકલ્પનો પાસ લાગ્યા છે તે હમણાં તો ભગવાનમાં જોડાવાના બદલે માયામાં જોડાઈ જવાય છે. ને જ્યારે જ્ઞાન થશે ત્યારે માયામાં જોડાવા જશું તો પણ ભગવાનમાં જોડી જવાશે. અને જ્ઞાન થશે અક્ષર પુરુષોત્તમનું, બીજું જ્ઞાન ન ખપે. અક્ષરને પુરુષોત્તમ બ્રહ્મને પરબ્રહ્મનું જ્ઞાન થશે તો જ એટલે માયામાં જોડાવા જઈશું તો ભગવાનમાં જોડી જશે. જે એ જ્ઞાન એવું છે પરનું પર, એટલે ત્યાં બીજે મન જ નહીં ચોટે. જે અબજપતિ હોય અને 2-5 રૂપિયા ઠીકરા વીણ ખાતો હોય એ કેટલો તફાવત છે. એટલે મહારાજ સ્વામીનું જ્ઞાન થશે એવું જ્ઞાન, એટલે ભગવાનમાં માયામાં જોડાવી દઈશું તો ભગવાનમાં જોડાઈ જવાશે એવું સરસ જ્ઞાન છે. ને હમણાં તો ઇન્દ્રિય અંતઃકરણના ભાવથી મુકાઈને સાધુમાં જોડાવું, એટલે હમણાં તો સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં આવી તે કરવું. શરૂઆત કઈ રીતે કરવી? તો ઇન્દ્રિય અંતઃકરણના ભાવથી મુકાઈને સાધુમાં જોડાવું. સાધુમાં બધું આવી ગયું, સાધુ ગુણાતીત સંત સાક્ષાત ગુણાતીતાન સ્વામી એમાં બધું આવી ગયું. ને હમણાં તો ઇન્દ્રિય અંતઃકરણના ભાવથી મુકાઈને સાધુમાં જોડાવું, ને સાધુ ભગવાનમાં જોડશે. જો અત્યારે પ્રમુખ સ્વામી છે, યોગી અપા છે, શાસ્ત્રી માં છે, એ પોતામાં જોડતા જ નથી. તમને દેખાય એવું પણ એમને ભગવાનવાળા છે તો ભગવાનમાં જ જોડે, એમને બીજે કંઈ ખપે નહીં. એટલે પોતા કરતાં પણ અનંત ગણા ભગવાનને માન્યા છે, જાણ્યા છે, તો એ ભગવાનમાં જ જોડે. ને પોતાને બળે છૂટવા જાય તો વધુ બંધાશે. અને આ મન ધાર્યું કરે પોતાના બળથી હું કરી લઉં, આમ કરી લઉં, એ બધું તો વધારે બંધાશે. કેમ કે માયની ગૂંચવણી છે, એમાં અંદર ઊંડા ઉતરે તો પાછું નીકળે જ નહીં, એવી વાત છે. એટલે પોતાનું બળ મૂકીને સ્વામી પોતાનું બળ મૂકીને આપણે શ્રીજી મહારાજ એટલે જોડાવું, સાધુમાં જોડાવું, તો સેજે આપણે બળ મળશે અને બહાર આવી જવાશે.

0: સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે દેહનો ભાવ ન જણાય એવા તો સ્વરૂપાંત સ્વામી, કેમ જે એ તો દેહમાં વર્તે નહીં ને બીજાને તો દેહમાં દેહના ભાવ જણાય છે બધાને. સ્વરૂપાંત સ્વામી જે કોક હોય એ દેહમાં ન બંધાય, બાકી બીજા બધાને દેહના ભાવ નડે છે. એ પ્લેટફોર્મ ઉપર જ આપણે ફરીએ છીએ, દેહના ભાવ પ્લેટફોર્મ ઉપર ફરીએ, એટલે સેજે જરાક પણ પાસ લાગે એટલે કેટલું મોટું થઈ જાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, એક શબ્દે કહીએ તો સ્વરૂપાંત સ્વામીને જ્ઞાન થાય, ને આપણને તો કરોડ શબ્દ પડે ત્યારે જ્ઞાન થાય પણ તરત ન સમજાય. જો જ્ઞાન તો એનું જ છે, જ્ઞાન ફરતું નથી, જ્ઞાન કોન્સ્ટન્ટ જે અમે ઇંગ્લિશમાં કહે છે કે ફરક, એટલે જ્ઞાન તો એનું જ છે પણ આપણે જે સમજણ જેટલું બળે પોતાના બળે કંઈ સમજાય એટલું સમજાય. એક શબ્દ કહે તો સ્વરૂપાંત સ્વામીને જ્ઞાન થાય, ને સ્વરૂપાંત સ્વામી જેવા મહામુક્ત સમર્થ એમને એક શબ્દ કહીને જ જ્ઞાન થાય. અને આપણને કરોડ શબ્દ પડે કરશે તો પણ તમને લાગે મને જ્ઞાન છે, જ્ઞાન થયું છે, પણ એ જ્ઞાન નથી. જ્ઞાન તો સાક્ષાત જો 24 કલાક આપે જે જ્ઞાન સ્વામીને અક્ષર જાણ્યા, મારાને પુરુષોત્તમ જાણ્યા, તે 24 કલાક એવું રહેવું જોઈએ. ખાલી વાતો થાય, બળની વાતો થાય તે વખત પૂરતું નહીં, પણ અખંડ એ રીતનું જ્ઞાનની વાત છે. એટલે સાક્ષાત્કાર એ રસભસ મૂર્તિમાં હોય. એક શબ્દે કંઈ સ્વરૂપાંત સ્વામીને જ્ઞાન થાય ને આપણને તો કરોડ શબ્દ પડે ત્યારે જ્ઞાન થાય પણ તરત ન સમજાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ, પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઈકમાં કોઈ પ્રકારનો દોષ હોય પણ તે દોષ કહેવાય નહીં, ને તેમાંથી તો જીવ બગડી જાય. અને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્તકેતુના સંસ્કાર થયા, તે ચકલીનું મોત ઢેફલે, ને સત્સંગીની મોટપ તો નિશ્ચય વળે છે પણ સાધને કંઈ નથી. એટલે મોટામાં દોષ દેખાય ભાઈ દોષ ન કહેવાય. તમે આપણી બુદ્ધિ કેટલી અને મોટાની બુદ્ધિ કેટલી એટલે ફેર પડે આપણને. અને આપણે બેઠા છીએ બધા 1100 સંતો બેઠા પણ તોય બધાને જુદું જુદું સમજાય. વસ્તુ એકની એક જ છે પણ આપણે જુદા જુદા એંગલથી જુદું જુદું, અને ભાગ્ય સરખું જ્ઞાન થાય. એટલે ટૂંકમાં આપણે ગમે એવા સાધન કરીએ, અનંત સાધન કરીએ, સાધન સાધન કરીને મરી જઈએ પણ તોય માગે જે નિશ્ચય વડે જે થાય છે એ બીજા વાતે નથી થતી. મારા સ્વામી એમનો નિશ્ચય થયો. સ્વામીએ પોતાની વાતમાં લખી કે જેને નિશ્ચય થયો એને કાંઈ કરવું રહ્યું નથી, એને સર્વે થઈ રહ્યું છે. એટલે આપણા સત્સંગમાં મોટા મોટું સાધન નિશ્ચય છે. બધા સાધન કહો કે જે પ્રાપ્તિ કહો કે જે કહો બધું એ નિશ્ચયમાં છે, નિશ્ચયમાં આવી જાય છે. એટલે ખરેખર નિશ્ચયની વાત જો આપણને મારા સ્વામી મળ્યા અને શાસ્ત્રી મહારાજે એ જ્ઞાન કરાવ્યું એટલે કેટલો મોટો લાભ થઈ ગયો. આપણને ખ્યાલ નથી આવતો, ખબર નથી પડતી. જો આપણે તો ઘી દૂધમાં જ પડ્યા છે એટલે ક્યાંથી આપણને ખ્યાલ આવે, પણ જે બીજા હોય અન્ય ઉપાસનાવાળા હોય એને તો બધું આ જો જ્ઞાન થાય મારા સૈન ગ્રંથ થાય એને અહો અહો એને કેફનું પાર ના આવે. પણ આપણે તો એમાં જ પડ્યા છીએ એટલે આપણને ખબર નથી પડતી. સ્વામિનારાયણ હરિ સ્વામી વાત કરી છે, આપણું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાનને આશ્રય કરીને છે. પ્રગટ મળે તો કામ થાય. અને પેલા ઘણા દૃષ્ટાંતો આપ્યા છે, બધું ખાવાનું હોય પણ તમે ખાઓ નહીં, અને લુગડા ઘરેણાં હોય કિંમતી લાખો કરોડ રૂપિયાના ઘરેણાં હોય મોતરી થાય પણ તમે પહેરો નહીં તો સુગંધ ના આવે. એટલે એમ પ્રગટની વાત છે. અને આપણે તો શ્રીજી મહારાજ મળ્યા ત્યાંથી આપણે પ્રગટ પણ શરૂ થઈ ગઈ છે. અને ગુરુ પરંપરાએ કહીને પ્રગટની વાત અખંડ રહેશે. અને શાસ્ત્રીમાં જ કહ્યું છે કે સત્પુરુષ પૃથ્વીથી કદી જતા જ નથી. આપણું કલ્યાણ પ્રત્યેક ભગવાનને આશરે કહી છે. ને શાસ્ત્ર પ્રમાણે વર્તું એ તો બીજાના કલ્યાણ અર્થે છે. આપણે તો યોગી આપા હંમેશા ઘણી વાર કહેતા, આ સાધુ તો બહુ સારા રે, ખરા કલ્યાણ કરનાર રે, એટલું જ ગુણ જે લે છે રે તે બ્રહ્માલવાસ, આટલું જ ખરું તમારા ગુણ લે કે આ બહુ સારા છે. એટલે એટલા માટે વર્તનની જરૂર છે. એટલે વર્તન હોય એ તો ગુણ બીજા આયા જ કરે. આપણું કલ્યાણ તો ભગવાન સાધુના સંબંધથી થઈ જ ગયું છે, એમાં જરાય શંકા. મહારાજના દર્શન કરે ખાલી તે પણ ભગવાન પાસે પહોંચે ગમે ત્યારે વહેલા મળે, પણ તો આપણું તો કલ્યાણ. મહારાજ સ્મૃતિ થઈ મહારાજને મળ્યા, મારે જરાક પણ ગુણાય તો સીધા મોક્ષને પામે. તો આ વર્તન છે એ બીજાના માટે છે. સદાન સ્વામી મહારાજ. સ્વામીએ કેટલી સુંદર વાત કરી, આત્મારામ હોય એના દબાય, બધાને દબાઈ દે પણ એના દ, અને બીજા જે ઇન્દ્રિયો રૂપ થઈ જાય એ વિષય રૂપ થઈ જાય, અને એને અસ્તિત્વ જ મટી જાય. અને આત્મારામ હોય એ તો બધાને દબાઈ દે, કેમ કે એને કંઈ જોઈએ નહીં. જ્ઞાનરૂપી હોય, જ્ઞાનથી બધાને દબાઈ દે અને પોતે સત્તા સર્વોત્તમ વર્તે. બીજી વાત કરી કે હા, સંઘ સંધિની બહુ વાત કરી છે સ્વામીએ, અને આમાં જ બધું આપી દીધું છે કે જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. અને બીજા ક્યાંથી ગુણ આવે? જેને જેવા સાધુને સેવે એવા જ ગુણ આવે, તે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એવા ગુણે યુક્ત હોય તે થકી એ ગુણ પમાય. અને બીજા બધા તો બધું નાશન છે, તુચ્છ માઇક છે. આપણે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ જોઈએ, કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ડાયરેક્ટ શ્રીજી મહારાજ સાથે સંબંધ ધરાવે છે. અને બીજા બધા બીજું બધું તો અહીં ऐसे ऐसे એને કઈ ઉભો છે નહીં, અને આ નાશ અવિનાશી છે, અનંત છે, અપાર છે, એવા ગુણે જો આપણને સહેજે મળ્યા છે, બહુ મોટી વાત છે. શાસ્ત્રી મહારાજ, યોગી બાબા, પ્રમુખ સાહેબ મહારાજ મળ્યા, એ આપણને ભેગા રહીએ એટલે મહિમા સમજાય નહીં, પણ હોય ત્યારે જ્યારે સમાગમ ના મળે, જે અત્યારે એવું છે કોરોનાના લીધે બધા બધાને દર્શનની તાલમેલ લાગી છે, એ આપણને સહેજે સમાગમ હોય, હરતા ફરતા અથડાતા તે એનો મહિમા બહુ ના રહે, અને બહુ ભેગા રહીએ તોય પણ મહિમા ના રહે. એટલે ભેગા બહુ રહ્યા, એટલે ગમે એવું મહિમા હોય તો ધીમે ધીમે ડાઉન થઈ જાય. તો સાક્ષાત જે મય હોય, સાધુ સ્વામીમય હોય, તો એને પાર પડે, તો એને અખંડ આનંદ રહે, એની વાત જ જુદી છે.
1: તો કહેવાની વાત શું છે કે આપણે બધું શિબિર સાંભળીએ છે, બધું ઘણું અત્યાર સુધી સાંભળ્યું, આ નવું નથી ભાઈઓ. કેટલા સમય ભર્યા તમે, અને મેં ભર્યા, અને અમે ભાષણ કર્યા બધા, કેટલાના ઘરમાં કેસેટો પડી છે ઢગલા ને ઢગલા, અને ચોપડીઓ અહીં પડી છે, લેતા જજો. બધી બધું સારું છે, ચોપડીઓ સારી છે, બધું સારું છે, પણ એક શબ્દ ધારશો ને કામ થઈ જશે. નહીં તો તમે હાભર્યા જ કરો, નવું સાંભળો, એમની વાત સાંભળો એટલે જરા નવું લાગે, મારી પાસે કોઈ ઇંગ્લિશમાં બોલે એટલે સારું લાગે. એ બધું ટેમ્પરરી છે ભાઈઓ, અંગ્રેજીમાં બોલો કે હિન્દીમાં બોલો, ઇટ મેક્સ નો ડિફરન્સ. તમે રિયલાઇઝ કરશો તો મજા આવશે, નહીં તો કઈ મજા નહીં. ઓલ ટેમ્પરરી, હમણાં તમને સારું લાગે, પાછું વરી પાછું સારું ના લાગે, વરી પાછું સારું લાગે. એક લાઈન પકડવાની છે કે આ બધું જે આપણે કરીએ જ છે, પણ કરવાનું જુદું છે. આ બધાના જીવન ઉપરથી તમે જુઓ. આ તમે ત્રણ દ્રષ્ટાંત આપ્યો, પણ 300 દ્રષ્ટાંતો લો. તો કહેવાની વાત શું હતી કે આ સોલોમન, એને આ બધું હતું, આટલું સુખ હતું, એ માણસનું વર્ણન કરે તો કેવું કહેવાય. એણે હવે શું લખ્યું છે સાંભળો, એનો અનુભવ આપણો નહીં. એણે લખ્યું કે આ બધું જે મને મળ્યું છે એમાંથી સુખ કેટલું મળ્યું છે, ઇટ ઇઝ મિયરલી એ હેન્ડફુલ ઓફ વિન. લખો, આ લખો, અંદર હૃદયમાં લખો, બાચકો ભરીને હવા. જો ફુગ્ગો ભરીને હવા કયું હોત ને તો કંઈક આવત, કારણ કે ફુગ્ગામાં થોડી હવા આવે, બાચકામાં શું હવા આવે. આ એના શબ્દો છે. હવે એ જે એણે વાત લખી છે, એ જ વાત સ્વામિનારાયણ ભગવાને લખી છે. સ્વામિનારાયણ ભગવાનને સોલોમનની કાંઈ ખબર નહોતી, એ તો બધું અંતર્યામી પણ જાણતા જુદી બાબત છે, પણ એક્ઝેક્ટલી જે અનુભવ થયો છે એ અનુભવ સ્વામિનારાયણ ભગવાને લખ્યો છે. હાયર લેવલમાં તમે જાઓ ને તો બધાના અનુભવ સરખા આવે છે, તો એ અનુભવ સ્વામિનારાયણ ભગવાને લખ્યો છે. વચનામૃત ગઢડા 14 સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ધન, દોલત, દીકરા, દીકરી, એ સર્વે સ્વપ્ન તુલ્ય છે. ઇટ ઇઝ સિમ્પલી અ ડ્રીમ. આપણું સ્વપ્ન છે એ 5 સેકન્ડ, 10 સેકન્ડનું, બે મિનિટનું હશે કદાચ, અને આ મોટું સ્વપ્ન, બીજો કોઈ ડિફરન્સ નથી. ધીસ ઇઝ સિમ્પલી અ ડ્રીમ, આ વાત લખી છે. આવી વાત ગુણાતીતાનંદ સ્વામીએ લખી છે, અહીં પધરાયા છે. પણ બેઝિક વાત સમજવાની જરૂરિયાત છે, નહીં સમજીએ ને તો જીવન નહીં બને. કારણ કે જીવીએ છીએ, આવીએ છીએ, લોકો ધાર્મિક કહે છે, આ બધું બરાબર છે, લોકો કહે કે ના કહે, ઇટ મેક્સ નો ડિફરન્સ. તમે શું છો એ અગત્યનું છે. તો આ વાત ચાલતી હતી તો આ સોલોમને આ કહ્યું. સોલોમન આ બધા પદાર્થો, માણસ પદાર્થથી થાકી જાય છે. તમે ગમે તેટલું ખાશો ને થાકી જશો, તમે ગમે તેટલા કપડાં પહેરશો ને, નવા નવા પહેરશો ને, એક દિવસ તમે થાકી જવાના. તમે નવા નવા બંગલાથી થાકી જવાના, એટલે તમે નવું નવું શોધ્યા જવાના, એટલે પછી ખાવાના પીવાના પહેરવાના કંટાળી ગયા, પછી કઈ પ્રવૃત્તિ કરવા, એટલે કૂદો, નાચો, બરફ ઉપર નાચો, સ્કેટિંગ કરો, સાયકલિંગ કરો, રેસ કરો, મોટર રેસ કરો, સ્કૂટરની રેસ કરો, પેલા નાયગ્રા ફોલ ઉપર જઈને પડો, ત્યાં આગળ પડે છે, કેટલા પડે છે, એના ખેલ કરે છે, પેલા એની ખોખાની અંદર જઈને પડે, નવું કર્યું. હો બસ અહીંયા આગળ અમને ત્યાં આગળ જોયું, અમે પેલું ફ્રાન્સ સ્વિટરલેન્ડમાં પેલું ત્યાં આગળ ગયા હતા, તે પછી એ ત્યાં આગળ આમ પેલી છત્રી લઈને ઉડે ઉડે છત્રી લઈને ઉડે પાછા પછી આમ ફરીને પાછા આવી જાય. જાત જાતના ખેલ તે સોલોમનના સમયની અંદર પણ જે બધું થતું છે એ એને કર્યું. આવું બધું અથવા કેટલું જોયું, આપણે બધું કરી શકતા નથી, એટલે કોકને જોઈએ સ્કેટિંગ કર્યું અને આપણે જોઈને ખુશ થઈએ, તાલીઓ પાડીએ, વાહ ખુશ થઈ ગયું. ક્રિકેટ જોવા જાઓ, હોકી જોવા જાઓ, ફૂટબોલ જોવા જાઓ, આપણે રમી શકતા નથી બહુ, પણ જોઈને ટેલિવિઝન જોઈને ખુશ થાવ, કહો ફટકો માર્યો, વાહ વાહ વાહ વાહ વાહ. અને અહીં ટેલિવિઝન ચાલો, રેડિયો હોય, હવે તો રેડિયો બંધ થઈ ગયા, રેડિયો થી આગળ ગયા ટેલિવિઝન, બસ તમે માતા. પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા, ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ, ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. મંદિર તો આ જ છે, એટલે બધું ચાલે છે, એટલે આમાં તો હાલતા તો છે જ નહીં, 6800 ઉભા હે ઉભા, આમાં શું મજા આવે, ક્રિકેટમાં હે આમ મારણ આમ મારણ તેમ મારણ હે બધું ફેરવે, જાત સાતું બધું મજા આવે, આમાં કઈ મજા આવતી જ નથી. જોગી મહારાજ કે અમે શું કરે છે, ને એને આમાં મજા નથી આવતી, અને જોગી મહારાજને આમાં મજા આવે, શું દર્શન થયા, હવે આપણે ઊંધું ચાલે છે. જો તો કહેવાની વાત શું છે કે આ બધું કરે છે તો સોલો મને આ બધું કરેલું, અને તમારામાંથી કેટલાકે કર્યું છે, કેટલાક આવું કરતા હશે, અને કેટલાકે નહીં કર્યું હોય જોયું હશે, અને હજુ જોજો, બધું જોઈ વરજો, આખી દુનિયા જોવી હોય જોઈ લેજો, પણ પછી અનુભવ જે થવાનો છે ને એ લખ્યું છે સોલો મને, એ અનુભવ કરવો હોય કરજો, અત્યારથી પાછું વરો પાછું વરો, નહીં તો કરીને પાછા વરો, જે તમને ઠીક લાગે તમારો નિર્ણય કરવાનો, કે તમે સ્વતંત્ર છો, તમે બધા સ્વતંત્ર છો, તમને ઠીક લાગે એ કરવાનું. તો સોલો મને શું કહ્યું કે અત્યાર સુધી મેં જે આ બધું કર્યું છે ને, આ બધી દોડધામ જાત જાતની કરી, આઈ વોઝ ચેઝિંગ મિયરલી આફ્ટર ધ વિન્ડ, ફક્ત હવા પાછળ દોડ્યો છું. તો આ અનુભવ બધાનો છે, તો આ પાછા વરવાની જરૂરિયાત છે. તો કહેવાની વાત શું હતી કે સુખ આમાં અંદર નથી, આવા હજારો દ્રષ્ટાંતો છે શોધવા હોય શોધવા, અને પછી એની અંદર વિચાર કરો. એકથી સમજો તો આટલું સમજવાનું છે, બે થી સમજો તો આટલું સમજવાનું છે, આવા દ્રષ્ટાંતથી સમજો, એક શબ્દથી સમજો. મેં હમણાં ભગવાન બુદ્ધની વાત કરી, ભગવાન બુદ્ધે રાજનો ત્યાગ કર્યો, જંગલમાં ગયા, વિચાર તો કરો ભાઈઓ, ત્યાં શું ખાતા હશે જંગલમાં, ક્યાં સૂતા હશે, કેમ નાતા હશે, કઈ જાતના કપડા પહેરતા હશે, ઠંડીમાં શું કરતા હશે, ગરમીમાં શું કરતા હશે, વરસાદમાં શું કરતા હશે. અરે વરસાદ હોય કે ઠંડી હોય, જે હોય તે, તેની અંદર જુદું કંઈક કર્યું, અને એણે ચિંતન કર્યું, મનન કર્યું, અને જુઓ તમે, અને એણે સૂત્ર આપ્યું, આઇન્સ્ટાઈને આપ્યું ને E=MC², એક નાની વાત, પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં મોટું રેવોલ્યુશન થઈ ગયું. આ 100 વર્ષની અંદર વિશ્વની અંદર કોઈ ફર્સ્ટ નંબરની વ્યક્તિ થઈ હોય, ધેટ ઇઝ આઇન્સ્ટાઈન. હમણાં મેં ટાઈમમાં વાંચ્યું, ટાઈમની અંદર 100 વર્ષની અંદર રેકોર્ડ બ્રેક કોઈ માણસ હોય તો ધેટ ઇઝ આઇન્સ્ટાઈન. એણે આ ફોર્મ્યુલા આપી E=MC², આવડી ફોર્મ્યુલા E=MC². તો ભાઈઓ, ભગવાન બુદ્ધે ફોર્મ્યુલા આપી, સર્વમ દુઃખમ દુઃખમ, જ્યાં જવું હોય ત્યાં જાઓ, આ નાની ફોર્મ્યુલા નથી. કોણ બુદ્ધ હતા ખબર છે તમને? કેટલા મંદિરો છે, કેટલી મૂર્તિઓ છે, તમે જુઓ ને, તમે જાઓ બેંગકોક, બેંગકોક અમે જ્યાં છે, એક મૂર્તિ છે ભગવાન બુદ્ધની, સોનાની મૂર્તિ, 5 ટન સોનું છે. એક બીજી મૂર્તિ છે સ્લીપિંગ બુદ્ધા, 100 ફૂટ લાંબી. ત્રીજી એક મૂર્તિ નીલમની છે, એમરલ્ડ, લગભગ 20 ફૂટ ઉપર છે. દુનિયાની અંદર કોઈ દેવી દેવ ગુરુ સદગુરુ અવતાર કોઈ કોઈની આવી મૂર્તિ નથી, કરોડો રૂપિયાની મૂર્તિ પધરાઈ છે. તો કેમ પધરાઈ છે ભાઈઓ, વિચાર તો કરો, આ વિચારવાનો વિષય છે. તો એ બુદ્ધે આ વાત કરી છે, શબ્દોનો વિચાર કરો, એ તો પછી જોયા કરો બધું, આવું તો કેટલું બધું છે એનું. તો એણે આ શબ્દ કયા, તો એ શબ્દ વિચારવાના રહ્યા અને એ વાત સ્વામિનારાયણ ભગવાને કહી છે, ગુણાયતાન સ્વામીએ કહી છે. તો આપણે જેને સુખ માનીએ છીએ એ ભ્રમણા છે, એ આપણી અંદર કંઈક એવું અજ્ઞાન છે એને લીધે આપણને સુખ લાગે છે, પણ આ સુખ નથી.
2: જે આ શિક્ષાપત્રી જેવા ગ્રંથો, વચનામૃત જેવા ગ્રંથો આપ્યા અને એના પરિણામે એ સમયનું આખું ગુજરાત, જે મહારાજ આવ્યા ત્યારે સંપૂર્ણ અશાંત હતું, એકદમ પોતે શાંત બની ગયું. ત્યારે અંગ્રેજોને પણ આશ્ચર્ય થયું કે આપણે જ્યારે આ હથિયારો દ્વારા, કાયદાઓ દ્વારા શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાં નિષ્ફળ જઈએ છીએ, ત્યાં ભગવાન સ્વામિનારાયણે કેવી રીતે શસ્ત્ર વગર આ ગુજરાતની અંદર શાંતિ સ્થાપી છે. પછી જ્યારે એમણે બધું આવું જાણ્યું ત્યારે શ્રીજી મહારાજને મળવાની એમને અતિશય ઉત્કંઠા થઈ, અને એ વખતે મુંબઈના ગવર્નર હતા સર જ્હોન માલ્કમ, એમને થયું કે મારે હવે આ ભગવાન સ્વામિનારાયણને મળવું પડશે, કે એની પાસે કયા શસ્ત્રો છે કે જેથી એ પોતે ગુજરાતની અંદર શાંતિ સ્થાપી શક્યા. ત્યારે એ રાજકોટ એક વખત આવેલા અને મહારાજને એમણે એક પત્ર લખ્યો કે મારે તમને મળવાની અત્યંત ઈચ્છા છે, તો તમે ખાસ મને મળવા માટે પધારો. પરંતુ એ વખતે હવે શ્રીજી મહારાજે ગંભીર બીમારી ગ્રહણ કરી લીધેલી, એમણે પણ પોતે હવે પોતાનું બધું જ કાર્ય પૂરું થતાં ગામમાં જવાની તૈયારીઓ કરી દીધેલી, એટલે મહારાજ પોતે અતિશય બીમાર રહેતા હતા, કશું જમે નહીં. જે રોજ બધો આનંદ કથાની અંદર થતો એ પણ બધું આ બંધ થઈ ગયેલો, અને મહારાજ અક્ષર ઓરડીની અંદર એ પોતાના ઢોલિયા ઉપર આરામ કરી રહ્યા હોય, તો આ રીતે બધા દિવસો પસાર થતા હતા. એટલે આ માલકમનો જે પત્ર આવ્યો ત્યારે મહારાજે શુકાનંદ સ્વામી પાસે લખાવ્યું કે એમને એક લખો કે આપણે તો હવે આવી શકીએ એમ નથી, કારણ કે તબિયત નાદુરસ્ત છે. અને એક આગળ જ્યારે માલકમને મળ્યો ત્યારે એને અતિશય ઉદાસીનતા થઈ, અને મળવાની તો અત્યંત ઈચ્છા હતી. એટલે પછી એને થયું કે હવે કેવી રીતે આમને મળવું, તો એ વખતે એની કચેરીમાં આપણે કેટલા કે તમે તમારા ભગવાનને કાગળ લખો કે આવી રીતે અમારે મળવાની એમને ઘણી ઈચ્છા છે, તે પોતે અહીંયા રાજકોટની અંદર પધારે અને એમનું એકદમ અમે દબદબાપૂર્વક સ્વાગત કરવાનું વિચાર્યું છે. ત્યારે આ રીતે કાગળ લખ્યો, પરંતુ બીજો પણ પત્ર એ રીતનો જ આવ્યો કે ભગવાન સ્વામિનારાયણ તો પોતે અત્યંત બીમાર છે અને આવી શકે એમ નથી, છતાં પણ આની ઉત્કંઠા તો શમી નહીં. એને મળવું હતું, કારણ કે જાણવું હતું કે આ શ્રીજી મહારાજે કેવી રીતે આ બધું કાર્ય કર્યું. એ વખતે સતી પ્રથા આવ્યા અને મહારાજને મળ્યા ત્યારે એકદમ ભાવ વિભોર થઈ ગયા. ક્યાંય સુધી મહારાજનો હાથ એમણે પોતાના હાથની અંદર પકડી રાખ્યો, અને પછી મહારાજનો હાથ પકડી અને પોતાની ઓફિસની અંદર એમને મહારાજને લઈ જાય છે, અને ત્યાં આગળ મહારાજની સાથે પોતે બેઠા અને ઘણી બધી એમણે પોતે મહારાજને બધી વાતો પૂછી કે તમે આવું બધું કેવી રીતે કાર્ય કરી શક્યા. ત્યારે મહારાજે એ સમયે એમને પોતાના પરમહંસો બતાવ્યા, અને છેવટે આ એક શિક્ષાપત્રી જે પોતે લખેલી એ મહારાજ એમને આપે છે કે અમારી પાસે કોઈ શસ્ત્ર તો નથી, પરંતુ આ શિક્ષાપત્રી પ્રમાણે અમે બધાને વર્તવાનો આદેશ આપીએ છીએ, અને એને લીધે આ સમગ્ર ગુજરાતની અંદર આ શાંતિ પ્રવર્તી ગયેલી છે. ત્યારે એને લાગ્યું કે જ્યાં આપણા શસ્ત્રો નિષ્ફળ ગયા ત્યાં શ્રીજી મહારાજની આ શિક્ષાપત્રી એ આ કામ કરી ગયેલી છે. અને એટલો બધો આદર એને થયો તો શિક્ષાપત્રી એણે પોતાની પાસે રાખી, અને હાલ પણ એ શિક્ષાપત્રી એ લંડનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોલ્ડવિયન લાઇબ્રેરીમાં સાચવવામાં આવેલી છે. એ દસ્તાવેજી પુરાવો છે કે અંગ્રેજો જ્યાં આગળ નિષ્ફળ ગયા, આટલું બધું રાજ્ય હતી, આટલું બધું સત્તા હતી, આટલા શસ્ત્રો હતા, છતાં પણ જે કાર્ય નથી કરી શક્યા એ ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલાં એક આ નાનકડા ધર્મગ્રંથ દ્વારા અને પોતાના પ્રેમ અને પરમહંસોના વિચરણ દ્વારા ગુજરાતની અંદર કરેલું. તો આજે પણ એ સ્મૃતિ રૂપે ત્યાં આગળ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં આ શિક્ષાપત્રીને સાચવી રાખવામાં આવેલી છે. તો આવું એક અતિ અલૌકિક કાર્ય એ શ્રીજી મહારાજે પોતે કર્યું. આ સર્વ ગવર્નર માલકમે મહારાજનું આવી રીતે ખૂબ જ ત્યાં આગળ આગતા સ્વાગતા કરી અને સન્માન કર્યું, મહારાજની સાથે વાતો કરી, અને ત્યાર પછી હવે શ્રીજી મહારાજ એ પોતે પાછા ગઢડા એવા જ્ઞાન સભર બધા સંતો અને હરિભક્તો તૈયાર કર્યા કે જેના જીવનની અંદર આત્મા અને પરમાત્માનું એવું લક્ષ્યાર્થ જ્ઞાન હોય. પર્વતભાઈનો એકનો એક દીકરો એ ભર જુવાન અવસ્થામાં ધામમાં ગયો, છતાં પણ પર્વતભાઈને કોઈ શોક થયો નહીં કે હશે જેવી ભગવાનની ઈચ્છા. તો આવું જ્ઞાન, આવા સંજોગોની અંદર સ્થિરતા રહી શકે એવું જ્ઞાન એ એક એક નાનામાં નાના હરિભક્તને એમણે પોતે આપેલું. ગાંડલાની પેલી મૂળી ડોશી એને પણ ભગવાનની પ્રાપ્તિનો એવો કેફ કે મારું કલ્યાણ એ હવે થઈ ચૂકેલું છે. તો આવું ભગવાનનું અને આત્માનું જ્ઞાન એનાથી સભર બધા હરિભક્તોને કર્યા. એવા વૈરાગ્યવાન સંતો હરિભક્તો પણ હવે તૈયાર થઈ ચૂકેલા કે જે મહારાજને એક કાગળે કાચી ક્ષણે એ પોતાનો બધો જ સંસાર એ સાપ કાંચડી ઉતારે એમ ઉતારી દે. જેમ 18 બધા સદગૃહસ્થોને મહારાજે કાગળ લખેલો તે બધા જ્યાં હતા ત્યાંથી સાધુ થવા માટે નીકળી ગયેલા, વ્યવહાર કરતા હતા પરંતુ વ્યવહારની અંદર કોઈ પણ પ્રકારનું બંધન નહીં. તો આવા વૈરાગ્યવાન જનક અમરીશ જેવા ગૃહસ્થો એ પણ હવે તૈયાર થઈ ચૂકેલા અને સાથે સાથે એવી ભગવાનની ભક્તિ પણ એમણે પોતે ઉત્સવો દ્વારા, મંદિરો દ્વારા અને આવી રીતે પોતાની ચરિત્ર, પોતાના લીલા ચરિત્રો દ્વારા એ દરેકના અહીંયાની અંદર ભરી દીધેલી. તો જે એકાંતિક ધર્મ પૃથ્વી ઉપરથી નષ્ટ થયેલો એનું પણ પ્રસ્થાપન એમણે પોતે પાછું આ સમાજની અંદર કરી દીધેલું. તો એ કાર્ય પણ પૂર્ણ થયેલું. એમનો સંકલ્પ હતો કે ભક્તિ માતાને ધર્મદેવને મારે સુખ આપવું છે, તો એ પણ એમનો સંકલ્પ પૂરો થઈ ચૂકેલો. પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવાનો એમનો એક હેતુ એ પણ હતો કે આગળ જે કંઈ બધા ભક્તો થઈ ગયા છે એ ભક્તોનું મારા સંબંધે કરીને મારે કલ્યાણ કરવું છે, હેતુ હવે પરિપૂર્ણ થઈ ચૂકેલો. તો બધું જ પોતાનું કાર્ય એ શ્રીજી મહારાજે આ માત્ર 29 વર્ષની અંદર એ પૂરું કરી દીધેલું. 29 વર્ષોની અંદર સદીઓ પણ જેને કરવા માટે ઓછું પડે એવું કાર્ય મહારાજે પોતે આ વિચરણો દ્વારા પૂરું કરેલું. અને એટલે એમને પોતાને લાગ્યું કે એવમ યત્સ્વેન કર્તવ્યમ તત્ સર્વમ હિ કૃતમ મયા, કે હવે મારું જે કામ આ પૃથ્વી ઉપરનું હતું એ પૂરું થઈ ચૂકેલું છે. અતઃ પરમ સ્વધામૈવ ગંતવ્યમ અધુના ભુવઃ, હવે મારે આ ભૂમિ ઉપરથી મારા સ્વધામની અંદર એટલે કે અક્ષરધામની અંદર એ પાછું જવું છે. અને આવો સંકલ્પ કરીને જ એમણે પોતે બીમારી પણ ગ્રહણ કરેલી. અને આ બીમારી એ આગળ જે કંઈ બધી મંદવાળની લીલા એમણે ગ્રહણ કરેલી એના કરતાં બધા ભક્તોને જુદી લાગતી. કારણ કે પહેલાં તો મહારાજ પોતે બીમારી ગ્રહણ કરતા, પરંતુ 2-4 દિવસની અંદર વળી પાછા પોતે સાજા થઈ અને ભક્તોને સુખ આપતા. બીમારીની અંદર પણ શ્રીજી મહારાજ હરિભક્તોને બોલાવતા, મળતા, કથા વાર્તા કરતા, આનંદ કરાવતા. પરંતુ આ જે બીમારી છે એની અંદર તો શ્રીજી મહારાજ એ પોતે એમની જે આનંદમય પ્રકૃતિ એનો કોઈ અનુભવ ભક્તોને થતો નથી. સાવ ઉદાસ થઈ ગયા હોય આ જગતથી એવી રીતે મહારાજ પોતે વર્તી રહેલા છે. બ્રહ્માનંદ સ્વામીજી આવે તો મહારાજ ગમે તેટલા ઉદાસ હોય તો પણ બધી એમની ઉદાસી એ નીકળી જતી એવી એમની સાથે રમૂજ કરતા. પણ એ બ્રહ્માનંદ સ્વામી પણ હવે શ્રીજી મહારાજને આવી રીતે હસાવી શકતા નથી. તો આ રીતે સંપૂર્ણપણે મહારાજ જાણે આ જગતની અંદરથી ઉદાસ થઈ ગયા હોય અને અક્ષરધામના મુક્તો એમને પાછા અક્ષરધામની અંદર બોલાવતા હોય એ રીતે પોતે આ પોતાનું વર્તન કરી રહેલા છે. કોઈ જમવાની વસ્તુ લાવે તે મહારાજ પોતે અંગીકાર પણ કરતા નથી, પાણી પણ પોતે આવી રીતે દિવસની અંદર એ પીતા નથી. અને આવી અતિશય એક ગંભીર બીમારી એ મહારાજે પોતે ગ્રહણ કરી. અને જેમ જેમ આ બધી ખબર પડતી ગઈ એમ એમ બધા પરમહંસો, બધા હરિભક્તો એ પણ હવે ગઢડાની અંદર ભેગા થવા લાગ્યા કે મહારાજ પોતે આવી બીમારી ગ્રહણ કરીને બેઠા છે. તો બધા હરિભક્તો પણ મહારાજના દર્શન કરવા અને આ દર્શનનો લાભ લેવા માટે આવી રહેલા છે. પરંતુ મહારાજ એ બધાને મળે છે પરંતુ કોઈ હરિભક્તના અંતરની અંદર ધીરજ રહેતી નથી. કારણ કે મહારાજના દર્શનથી બધાને લાગે છે કે હવે મહારાજનો દેહ રહે એવું લાગતું નથી, એવું બધું શરીર પણ મહારાજનું હવે કૃશ થઈ ગયેલું. કારણ કે કેટલાય દિવસથી આવું અન્નજળ એ પણ મહારાજે ત્યાગી દીધેલું, તો એની અસરો આ શરીર ઉપર પણ બધી દેખાતી હતી. અને આ ખબર એ બ્રહ્માનંદ સ્વામીને પડી ત્યારે બ્રહ્માનંદ સ્વામી તો પોતે જૂનાગઢનું મંદિર એનું બાકી કામકાજ હતી કરાવતા, તો એ પણ પોતે આવી ગયા અને મહારાજને મળ્યા. પણ મહારાજ એમની સાથે પણ કોઈ એવો આનંદ પ્રમોદ કે આનંદ કિલ્લો લઈ કરતા નથી. અને બ્રહ્માનંદ સ્વામી પોતે એમના પરમ સખા હતા એટલે એમને 2-5 દિવસ સુધી પોતાની પાસે રાખ્યા, રોજ પોતાની થાળની પ્રસાદી જમાડે. પણ થાળ જમવાનો આનંદ બ્રહ્માનંદ સ્વામીને હવે આવતો નથી, કારણ કે એ જાણી ગયા છે કે આ થાળ મને મહારાજ શા માટે જમાડી રહ્યા છે, હવે એમનો વિયોગ જે મને થવાનો છે એ હું સહન નહીં કરી શકું અને એના માટે આ મહારાજ મને છેલ્લે છેલ્લે આ બધું સુખ આપી રહેલા છે. તો બ્રહ્માનંદ સ્વામીને બીજા જે કંઈ બધા સંતો હરિભક્તો આવતા એમને આવી અંતિમ સ્મૃતિ રૂપે એ મહારાજ કંઈક ને કંઈક બધી સ્મૃતિઓ આપી દેતા. અને આ રીતે બધા દિવસો ગઢડાની અંદર પસાર થઈ રહેલા છે. અને એ સમયની અંદર સંવત 1886નો જેઠ મહિનો એની પણ શરૂઆત થઈ રહેલી છે. જેમ આકાશની અંદરથી બધી લૂ વરસે છે એમ હરિભક્તોના અંતર પણ બધા તપી રહેલા છે. મહારાજનું શરીર પણ આ તાવથી તપી રહેલું છે. તો આ ચારેય બાજુ આવો એક સંતાપ એ દરેકને અનુભવાઈ રહેલો છે. અને એ વખતે બધા જ હરિભક્તો મહારાજના દર્શન કરતા જ આવી રીતે રડવા માંડે, કારણ કે મહારાજની આખી સ્થિતિ એવી થઈ ગયેલી કે ગમે તેવાની આંખમાં પણ આંસુ આવી જાય એવી એમની દીન સ્થિતિ એ આ ભક્તો પોતે જોઈ શકતા નથી. એ વખતે મહારાજને પણ લાગ્યું કે આ બધા હરિભક્તો એટલા બધા પ્રેમથી મારી સાથે જોડાયેલા છે કે જ્યારે હું અહીંયા નહીં હોઉં ત્યારે મારી પાછળ લોકો પ્રાણ ત્યાગ કરી નાખશે. એટલે મહારાજ બધા હરિભક્તોને પણ આજ્ઞા કરે છે કે આત્મઘાતો ન કર્તવ્યો ન અન્ન ત્યાગશ્ચ મામ અનુ. જ્યારે અમે આ પૃથ્વી ઉપરથી વિદાય લઈએ ત્યાર પછી અમારી પાછળ કોઈએ આત્મઘાત કરવો નહીં અને અન્નનો પણ ત્યાગ કરવો નહીં. મહારાજને આજ્ઞા કરવી પડી એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેટલી બધી પ્રીતિથી આ બધા હરિભક્તો સંતો એમની સાથે જોડાયા હશે. મહારાજે પોતે કેવું હેત આ બધા સંતો હરિભક્તોને કર્યું હશે. જે આ ગ્રંથનું નામ છે ને સત્સંગી જીવન, તો આ સત્સંગીઓનું જીવન મહારાજ પોતે સમગ્રપણે બની ગયા હશે. ત્યારે મહારાજને આવી આજ્ઞા કરવી પડી કે મહારાજ જાણતા હતા કે મારી પાછળ આ કોઈ હરિભક્તો દેહ રાખી શકે એવા નથી. એટલે મહારાજે પણ આવી આજ્ઞા કરી અને ત્યાર પછી મહારાજ બધાને આશ્વાસન મળે એ માટે પોતાની સ્થિતિની અંદર થોડોક સુધારો કર્યો. પોતે થોડુંક જમવા લાગ્યા, થોડુંક આવી રીતે કથાની અંદર આવીને લોકોને આનંદ કરાવવા લાગ્યા. એટલે બધાને સાંત્વન મળ્યું કે હવે મહારાજ પોતે સાજા ધીમે ધીમે થઈ રહ્યા છે. પરંતુ આ થોડુંક સાંત્વન મળીને બધા જેમ જેમ પોતાના ગામની અંદર વિદાય થવા લાગ્યા તેમ તેમ મહારાજે વળી પાછો પોતાના તબિયતની અંદર પલટો લાવી દીધો. અને એ વખતે ચારે બાજુ જગતની અંદર પણ ઘણો બધો ઉત્પાત એ થવા માંડ્યો. એનું પણ વર્ણન કરતા સ્વામી લખે છે કે ખરો વાયુર મહાન આસીન નિપેતુર બહવો દ્રુમાહા. એકદમ ભયંકર વાયુ એ જોર જોરથી ફૂંકાવા લાગ્યો અને કેટલાય વૃક્ષો એ બધા પડવા લાગ્યા. જ્વાલાભિહી ખમ લિહન્ન અગ્નિર ગ્રામાન કતિચિદ અદાહત. કે આકાશની અંદરથી જાણે અગ્નિના ગોળાઓ એ વરસતા હોય એમાં સૂર્ય પણ પોતે એ તપવા માંડ્યો. અને આસિચ્ચ વજ્ર નિર્ઘોષ ઉલ્કા પાતાશ્ચ ભૂતલે. ઉલ્કાપાત એ ભયંકર બધા પૃથ્વી ઉપર થવા માંડ્યા અને વજ્ર જેવા નિર્ઘોષ એટલે કે અવાજો એ પણ ભયંકર આ બધા હરિભક્તોના હૃદયને જાણે ચીરી નાખતા હોય એ રીતે આ જગતની અંદર થઈ રહેલા છે. ક્વચિત અભૂત અશ્મવૃષ્ટિ ભક્ત વૃષ્ટિશ્ચ કુત્રચિત. કે ક્યાંક ક્યાંક તો આવી રીતે અશ્મ એટલે કે પથ્થરોની પણ વૃષ્ટિ થવા માંડી છે આ જગતની અંદર. અને આ બધા જ અશુભ ચિહ્નો એ સમગ્ર આ ગુજરાતની અંદર અને વિશ્વની અંદર એ બધા થઈ રહેલા છે. અને નિસ્તેજાહ સૂર્યવર્તમની, જે સૂર્ય છે એ પણ પોતે આવી રીતે નિસ્તેજ બની ગયેલો છે. અને આવો સમય એ આ જ્યારે પસાર થઈ રહ્યો છે અને એવા સમયમાં સંવત 1886 જેઠ સુધી દશમના દિવસે શ્રીજી મહારાજે પોતાની તબિયત સુધારેલી એની અંદર અચાનક પલટો લાવીને પોતે ગંભીર માંદગી ગ્રહણ કરીને સ્વતંત્ર થતા સ્વસ્તિક આસન વાળીને પોતે સ્વધામની અંદર પધારી ગયા. અક્ષરધામની અંદર મહારાજ કેટલાય બધા ભક્તોની નજર ચૂકવીને આ પોતે ચાલ્યા ગયા. કારણ કે ભક્તોએ એમને એવી પ્રેમની દોરથી બાંધી રાખેલા કે પોતે છટકી શકે મતા નહીં, પરંતુ પોતાની તબિયત સારી કરીને બધા ગયા. અને મહારાજે પોતે સ્વતંત્રપણે આ પોતાના દેહનો ત્યાગ કરી દીધો. અને જ્યારે લોકોને ખબર પડી કે મહારાજ ધામમાં પધારી ગયા છે ત્યારે બધા જ લોકો અવાચક બની ગયા કે હજી બે દિવસ પહેલાં તો એમણે આપણને પ્રસાદી જમાડી છે, કથા કરી છે, બે દિવસ પહેલાં તો આપણને બોલાવતા હતા, એ મહારાજ અચાનક કેમ ના ચાલ્યા ગયા. અને સમગ્ર આવી રીતે ગુજરાત એ વખતે સ્તબ્ધ થઈ ગયું. હેનરી બ્રિગ્સ કરીને એક અંગ્રેજ લેખકના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા ત્યારે આખા ગુજરાતની પરિસ્થિતિ અને સમગ્ર હિન્દુસ્તાનની પરિસ્થિતિ કેવી બની ગયેલી, તો એઝ ધ એનાઉન્સમેન્ટ ઓફ હિઝ ડેથ વોઝ વિંગ્ડ વન વેલ લાઇડ એન્ડ પિયર્સિંગ એન્ડ બિટર રેંગ થ્રુ આઉટ ગુજરાત અપોન ધ સિગ્નલ કેલેમિટી વિચ વોઝ બિલીવડ ટુ હેવ બીફોલન ધ કન્ટ્રી. એક કરુણ આક્રંદ સમગ્ર ગુજરાતની અંદર વ્યાપી ગયું. એક વ્યથાપૂર્ણ બનાવ, એક આપત્તિકારક બનાવ જાણે કોઈક માણસના માથે તૂટી પડ્યો હોય અને એ માણસ કેવો સ્તબ્ધ બની જાય, એમ આખું ગુજરાત એ આ મહારાજના ધામમાં ગયા સમાચાર સાંભળીને સ્તબ્ધ બની ગયું. ગુજરાતની જે પ્રજા એ પોતે પોતાની મુખની અંદરથી વાણી ઉચ્ચારી શકતી નથી એટલી બધી સ્તબ્ધતા એ ગુજરાતની અંદર છવાઈ ગયેલી છે. સમગ્ર દેશ એ પોતે આજે આક્રંદ કરી રહેલો છે કારણ કે ગુજરાતના વિકાસના સૂત્રધારની આજે આ વિદાય થઈ રહેલી છે. સમગ્ર 29 વર્ષના જીવન દરમિયાન ગુજરાતના ખૂણે ખૂણે વિચરીને જેણે પોતે ગામડાઓની અંદર, શહેરોની અંદર, લોકોના જીવનની અંદર જબરજસ્ત પરિવર્તન કરેલું અને ગુજરાતનો વિકાસ અને ગુજરાતની શાંતિ એને વળી સ્થાપી દીધેલા એ શ્રીજી મહારાજ આજે જઈ રહેલા છે. સ્ટીફન ફ્યુક્સ નામના એક અંગ્રેજ લેખકે લખ્યું છે કે ધ વિલેજીસ એન્ડ ડિસ્ટ્રિક્ટ્સ which have received Swaminarayan and accepted his teachings soon became the best and most orderly in the province of Bombay. જે જે લોકોએ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોને અને આ સત્સંગને સ્વીકારેલો તે તે ગામ તે તે શહેરો એ સમગ્ર મુંબઈ પ્રાંતના એ સૌથી શિસ્તબદ્ધ અને સૌથી સંસ્કારી ગામડા બની ગયેલા. તો જીવનની અંદર આવી રીતે ગુજરાતની અંદર જેણે આવી રીતે વિચરણ દ્વારા શાંતિ સ્થાપેલી એ મહારાજ આજે વિદાય થઈ રહેલા છે એટલે સમગ્ર ગુજરાત એ પણ પોતે સ્તબ્ધ બનેલું છે. આજે ગુજરાત અથવા તો આ દેશની પ્રજા એ પોતે અવાચક બની ગઈ છે કારણ કે ગુજરાતની એકતાનો પાયો નાખનાર એ શ્રીજી મહારાજની આજે વિદાય થઈ રહેલી છે. અહીંયા જ નડિયાદમાં બિશપ હેબર જ્યારે ભગવાન સ્વામિનારાયણને મળેલા ત્યારે શ્રીજી મહારાજની સાથે જુદી જુદી કોમના બધા હરિભક્તો આવેલા, એમાં કેટલાક કાઠી હતા, કેટલાક કોળી હતા, કેટલાક ક્ષત્રિય હતા, કેટલાક પટેલ હતા, કેટલાક બ્રાહ્મણ હતા. આ બધાને એક સાથે ભેગા થયેલા જોઈને બિશપ હેબરને આશ્ચર્ય થયેલું કારણ કે એની કલ્પના એવી હતી કે ગુજરાતમાં તો જ્ઞાતિવાદ બહુ જ વકરેલો છે એટલે ત્યાં આપણે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર બહુ સહેલાથી કરી શકીશું, પણ જ્યારે આ બધી જ કોમોના માણસોને એક જ નેજા હેઠળ એણે જોયેલા ત્યારે એણે આશ્ચર્ય વ્યક્ત કરેલું અને એણે પોતાની ડાયરીમાં નોંધ્યું છે આ જ નડિયાદની અંદર કે ધો ઓફ ડિફરન્ટ કાસ્ટ ધે વેર ઓલ ડિસાયપલ્સ ઓફ સ્વામિનારાયણ એન્ડ ટોટ ટુ રિગાર્ડ ઇચ અધર એઝ બ્રધર. જાણે બધી જ જુદી જુદી જ્ઞાતિના માણસો હતા પણ એક ભાઈની જેમ એકબીજાની સાથે પોતે રહેતા હતા. તો જે ગુજરાત જ્ઞાતિવાદની અંદર છિન્ન ભિન્ન થઈ ગયેલું એને વળી પાછું એક શ્રીજી મહારાજે કરેલું, એ શ્રીજી મહારાજ આજે પોતે ગુજરાતની અંદરથી વિદાય થયા છે એટલે શ્રીજી મહારાજની વિદાયથી આ બધી જ દેશની પ્રજા એ સ્તબ્ધ બનેલી છે. ગુજરાતને ખ્રિસ્તી થતું અટકાવનાર અથવા તો વિધર્મી ધર્મના આક્રમણથી બચાવનાર ભગવાન સ્વામિનારાયણ હતા અને એ આજે ચાલ્યા ગયા છે એટલે વળી પાછા આ અન્ય ધર્મોના ઓળા ગુજરાતની અંદર પથરાશે કે શું એ દહેશતથી લોકો અવાચક બની ગયેલા છે. બિશપ હેબરે પોતે આગળ આ ડાયરીમાં લખ્યું છે કે હાઉ લોંગ અ ટાઈમ મસ્ટ ઇલેપ્સ બિફોર એની ક્રિશ્ચિયન ટીચર ઇન ઇન્ડિયા કેન હોપ ટુ બી ધસ લવડ એન્ડ ઓનર્ડ, કે કેટલા બધો સમય પસાર થઈ જશે ત્યાર પછી કોઈ ખ્રિસ્તી ધર્મગુરુ આ ગુજરાતની અંદર સ્વામિનારાયણ જેવો આદર અને પ્રેમ પ્રાપ્ત કરી શકશે. એટલી બધી ભાવના એટલો બધો આદર શ્રીજી મહારાજ આ ગુજરાતમાં પ્રાપ્ત કરેલો કે આ ગુજરાતની અંદર સ્વામિનારાયણ ધર્મ સિવાય હિન્દુ ધર્મ સિવાય બીજા કોઈને આ પ્રજા સ્વીકારી શકશે કે કેમ એ પ્રકારની એણે આ ભાવના વ્યક્ત કરેલી. તો આ રીતે ગુજરાતને ખ્રિસ્તી થતું અટકાવનાર એ મહારાજ એ સમયની અંદર હતા. એ આજે પોતે વિદાય થઈ ગયા છે એટલે ગુજરાતની પ્રજા એ પોતે આ શોક અને આક્રંદ કરી રહેલી છે. ગુજરાતની અંદર જેણે પોતે શાંતિ સ્થાપી એ મહારાજ આજે નીકળી ગયા. ગાંધીજીએ વાત લખી છે કે જે કાર્ય સહજાનંદે ગુજરાતમાં કર્યું એ રાજદંડ નહીં કરી શકે અને નથી જ કરી શક્યો, કે રાજદંડ પણ જે કાર્ય નહોતું કરી શક્યો એ શાંતિની સ્થાપના મહારાજે પોતે કરેલી એ ભગવાન આજે વિદાય થયેલા છે એટલે સમગ્ર પ્રજા એ પોતે આ શોકની અંદર ગરકાવ થઈ ગયેલી છે. જે પ્રજા એ અંધાધૂંધીમાં અટવાતી હતી, જે પ્રજા એ અરાજકતાની અંદર ભટકાતી હતી, જે પ્રજા એ અંધશ્રદ્ધાની અંદર પટકાયેલી હતી અને પોતાના જીવનનો રસ ગુમાવીને નિર્માલ્ય નિસ્તેજ અને નિરસ થઈ ગયેલી એ પ્રજાની ઉપર શ્રીજી મહારાજે સંજીવની છાંટેલી અને આ બધાનું જીવન ઉલ્લાસમય કરેલું. પોતાના જીવનની અંદર આવો આનંદ ભરી દેનાર શ્રીજી મહારાજ આજે વિદાય થયેલા છે એટલે લોકો પોતે આ શોકના આંસુ સારી રહ્યા છે. નાના લાલે લખ્યું છે કે પર્વો અને ઉત્સવો અને સમયાઓ ઉજવાવી ભગવાન સ્વામિનારાયણે જનતામાં ઉત્સાહ ઉભરાવેલો, ભવ્ય મંદિરો, અહિંસાત્મક યજ્ઞો, વિશુદ્ધ પૂજા વિધાન, પારણા, હિંડોળા, વસંત પંચમી, જન્માષ્ટમીના વૈષ્ણવી મહોત્સવો, જલજલની અને રામનવમીના સમારંભો કરી ભગવાન સ્વામિનારાયણે જગતને ઉમંગી કીધેલું, ભાવ હિંડોળે પ્રજાને હિંચકાવેલી, પ્રજાને ઉત્સાહ પાયેલો અને સંસારને સજીવન કરેલો. તો આવું બધું કાર્ય કરનાર એ શ્રીજી મહારાજ આજે વિદાય થઈ ગયેલા છે એટલે આ રીતે બધા જ લોકો શોકમગ્ન બનેલા છે. પોતાના જીવનથી ગુજરાતના ખૂણે ખૂણે જેમણે પોતે અનેરો પ્રકાશ ફેલાવી દીધેલો એ મહારાજ પોતે આજે જતા રહ્યા છે એટલે આ પ્રજા એ આજે પોતે શોકમગ્ન બનેલી છે. કનૈયાલાલ મુનશીએ પોતે લખ્યું છે કે બીઈંગ એ બ્રાહ્મણ એ સ્ટોન્ચ વૈષ્ણવ અ વર્સેટાઇલ પંડિત એન આઇડિયલ સંન્યાસીન એ સાધુ કમ રિફોર્મર સહજાનંદ એડેડ એ ગ્રેટ એનલાઇટમેન્ટ બાય હિઝ લાઈફ એન્ડ લિવિંગ ટુ ધ ગુજરાત. અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ એ લાસ્ટ રિલિજિયસ એરા ઇઝ રીઅપિયરિંગ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ 19th સેન્ચુરી. કે એક આદર્શ સંન્યાસી તરીકે અથવા તો એક સમાજ સુધારક તરીકે શ્રીજી મહારાજે ગુજરાતની કાયા પલટ કરી દીધેલી. અને 19મી સદીનો છેલ્લો પૈગંબર એ જાણે ગુજરાતના ઉંબરે આવીને ઊભો હોય એમ એમણે પોતાના જીવનથી અને પોતાના વર્તનથી આ સમગ્ર ગુજરાતને સુધારી દીધેલું કે જેથી ગુજરાતમાં અધર્મ સર્ગે માત્ર નામ શેષ રહી ગયેલો. તો આવું કાર્ય કરનાર મહારાજ એ પોતે આજે વિદાય થયેલા છે એટલે કોઈ પણ પોતે આ ધીરજ ધારી શકતું નથી. એકાંતિક ધર્મને પૃથ્વી ઉપર સ્થાપીને જેણે કલ્યાણની વાટ એ સદીઓ સુધી વહેતી મૂકેલી છે એ મહારાજ આજે વિદાય થયેલા છે. એટલે બધા સંતો ને હરિભક્તો એ પણ શોકમગ્ન બનેલા છે. નિષ્કામ સ્વામી લખે છે કે કોટ ઉઘાડ્યા કલ્યાણના, ભાગ્યના ખોલ્યા ભંડાર, ભૂખ ભાંગી ભૂખ્યા જનની જગે કર્યો જય જયકાર, બંધ કીધા બીજા બારણા, વહેતી કીધી અક્ષરવાટ. તો ભક્તોના માટે અક્ષરધામના દ્વાર એ ખોલી દેનાર શ્રીજી મહારાજ એ પોતે અક્ષરધામની અંદર આજે નીકળી ગયા એટલે બધા આ હરિભક્તો પણ પોતે આવી રીતે શોકમગ્ન બનેલા છે. અને કેવું કાર્ય શ્રીજી મહારાજે પોતે કરેલું તો એનાથી આટલો બધો ભાવ, આટલી બધી ભાવના એ લોકોના જીવનની અંદર આવેલી, પોતાના પ્રકાશથી અનેકના અનેકના હૃદયોને એમણે પ્રકાશ પમાડેલો, અનેકના ચિત્તનું આકર્ષણ કરીને પોતાના વચને સ્વવશ થઈ જાય એવા એમણે કરી મૂકેલા. કાઠી કોળી જેવા અનેકની ચૌર્ય વૃત્તિઓને એમણે ચોરી લીધેલી, લુપ્ત થયેલા બ્રહ્મચર્ય આશ્રમને એણે પુનર્જીવિત કરેલો, નિરંકુશ અને સ્વચ્છંદી બનેલા ત્યાગીઓ માટે એમણે સંયમનો આદર્શ પાછો બેસાડેલો, પતિત થયેલા આચાર્યો અને ગુરુઓ માટે એમણે વળી પાછો સાધુતાનો માર્ગ એ પ્રસ્થાપિત કરેલો, સ્ત્રીઓને સમાજમાં અને સંપ્રદાયમાં ચોક્કસ સ્થાન આપી એમનો પણ ઉત્કર્ષ કરેલો, અહિંદુ અને હિન્દુ ધર્મમાં સામેલ કરનાર અને શુદ્રોને આચાર શુદ્ધિ શીખવનાર શ્રીજી મહારાજ હતા. સાહિત્ય સંગીત અને કલાના પોષક, ક્ષમા ધર્મના ઉપદેશક, ભાગવત ધર્મના શિક્ષક અને વ્યાસ સિદ્ધાંતના બોધક એ સહજાનંદ સ્વામી એ આજે પૃથ્વી ઉપરથી વિદાય થયા છે. તો આટલું બધું કાર્ય બીજું કોણ કરી શકશે એ પ્રકારના વિચારથી આ બધા સૌ હતપ્રભ બની ગયેલા છે. અને વિશેષ તો 19મી સદીના પરમ ધર્મ આચાર્યનું જેમને બિરુદ પ્રાપ્ત થયેલું એ શ્રીજી મહારાજ પોતે આજે નીકળી ગયેલા છે. આપણે પુસ્તકોની અંદર લખવામાં આવેલું છે કે 19મી સદીની અંદર ભારતમાં ચાર મહાન ધર્મ આચાર્યો પ્રગટ થયા. એક હતા રામકૃષ્ણ પરમહંસ, બીજા હતા રાજા રામમોહન રાય, ત્રીજા હતા દયાનંદ સરસ્વતી અને ચોથા શ્રીજી મહારાજને ગણે છે. પણ આ ચારેની અંદર સૌથી વધારે વિજય સિદ્ધિ એ કોઈને પણ પ્રાપ્ત થઈ હોય તે શ્રીજી મહારાજ હતા. એની અંદર લખે છે કે આ ચારેની અંદર સર્વથી અધિક વિજય સિદ્ધિ કોણ સાધી ગયું, તો લખ્યું છે કે ઇતિહાસના અક્ષરો એ ચોખ્ખા અને ઉઘાડા છે, દોડતાય વંચાય એવા પ્રચંડ અને ભવ્ય છે, કે આબુ ને ગિરનારના પોતરાઓ હોય એવા શિખરબદ્ધ મંદિરો, જુબન વડતાલો અને ગેંદાલ વાતરક્યો જેવા દેશ પરદેશ લૂંટ વાળી લાવતા કાઠીઓના વનરાજો, એમના ધર્મધિંગ સંતો અને મહંતોના પુણ્ય સૃજનો, આ સંપ્રદાયની અંદર થયેલી વલસાની હેલીસમાં અઢળક કીર્તનો, આ સંપ્રદાયના ભેખધારી પરમહંસો, આ સંપ્રદાયના ત્યાગ વૈરાગ્ય સદાચરણ અને સંસાર શુદ્ધિ, આ બધા અનેક મુખે એક જ બોલ બોલે છે કે 19મી સદીના પરમ ધર્મ આચાર્ય હતા એ સહજાનંદ સ્વામી, એ શ્રીજી મહારાજ એ પોતે આજે જઈ રહેલા છે. એટલે બધા લોકો આવી રીતે શોકના આંસુ સારે છે. અને સૌથી વિશેષ તો આજે સત્સંગીઓ પોતે દુઃખી દુઃખી બનેલા છે, કારણ કે સત્સંગીઓનું જીવન એ આજે પૃથ્વી ઉપરથી ચાલ્યું ગયું છે. જેમ પાણી જતું રહે અને માછલી કેવું આકુળ વાકુળ થઈ જાય, જે રીતે હવા જતી રહે અને માણસો પોતે કેવા આકુળ વ્યાકુળ થઈ જાય, એમ સત્સંગીઓ શ્રીજી મહારાજના આધારે જીવતા હતા એ મહારાજ આજે પોતે ચાલ્યા ગયા. દિલથી તજીને અરે દયા, અમને કેમ તમે તજી ગયા, આવું કહેતા કહેતા સત્સંગીઓ પોતે એકબીજાને સાંત્વન આપી રહેલા છે. કારણ કે પહેલા તો જયારે દુઃખ આવતા ત્યારે મહારાજે બધાને સાંત્વન આપતા, પરંતુ હવે તો સાંત્વન આપનાર પણ કોઈ રહ્યું નથી, એમના દુઃખ ટાળનાર કોઈ રહ્યું નથી, એટલે પરસ્પર પોતે આવી વાત કરતા કરતા એકબીજાને સાંત્વન આપી રહેલા છે કે દિલથી તજીને અરે દયા, કેમ અમને તમે તજી ગયા, સુખ ઉત્તમ નિત્ય આપીને વિચર્યા કેમ કલેજું કાપીને. આવા ઉત્તમ સુખો અમને આપ્યા, રમાડ્યા જમાડ્યા, અમને આવી રીતે ઘોડા ખેલીને સુખ આપ્યું, કથા વાર્તા કરીને સુખ આપ્યું, અને હવે અમારું કલેજું કાપીને તમે કેવી રીતે અહીંયાથી ચાલ્યા ગયા. મન ધીરજ કેમ ધારીએ, દુઃખ આ કેમ કરી વિસારીએ. હવે ધીરજ આ મનની અંદર અમારી રહેતી નથી, અને આ દુઃખ અમે હવે કેવી રીતે વિસારીએ. મનમાં દુઃખ કોણ મેટશે, ભુજ ભેડી પ્રિય કોણ ભેટશે. પહેલાં તો અમે જ્યારે તમારી પાસે આવતા ત્યારે તમારી ભુજાઓની અંદર તમે અમને ભેટીને સુખ આપતા, પરંતુ હવે તો એ સુખ પણ કોણ અમને આપશે? મનુવાર કરી જમાડતા, ખૂબ રંગે અમને રમાડતા. પહેલા તો કેટલો તો આગ્રહ કરીને તમે અમને પીરસતા અને જમાડતા અને રંગે પણ અમને રમાડતા. હવે એ દિવ્ય સુખની લાણ અમે કોની પાસેથી માણીશું? વળી લાડ ઘણા લડાવતા, હસતા હેત કરી હસાવતા. કેટલા બધા જુદી જુદી રીતે તમે અમને લાડ લડાવેલા છે અને હેત કરીને અમને તમે કાયમ હસતા રાખતા. તમારું નામ સહજાનંદ હતું તો કાયમ તમે અમને સહજ આનંદની અંદર ગરકાવ રાખતા. હવે એવો આનંદ અમને કોણ આપશે? વસમી વિરહાગ્નિની વ્યથા કહીએ ક્યાં જઈએ આ કષ્ટની કથા. હવે આ જે વ્યથા છે વિરહની, અમે કેવી રીતે દૂર કરીશું? અગ્નિમાં બળતા હોઈએ એવો અનુભવ આજે અમને મહારાજ થાય છે. તમે જલ્દી પાછા અક્ષરધામની અંદરથી આવી જાઓ. આ રીતે બધા હરિભક્તો એ પોતે આ દુઃખો વ્યક્ત કરી રહેલા છે. શી રીતે દિવસો હવે જશે, સૂજતું કાંઈ નથી જ, શું થશે? કે કેવી રીતે તમારા સિવાય અમે બધા દિવસો વિચારી આવી રીતે વિતાવી શકીશું? તો આ રીતે બધા હરિભક્તો પણ આવું કરુણ આક્રંદ કરી રહેલા છે. અને મહારાજ એ પોતે આ પાર્થિવ દેહ આ પૃથ્વી ઉપર અક્ષર રોડની અંદર બિરાજમાન છે, પરંતુ હવે મહારાજ એ કોઈને હાથ ઊંચો કરીને બોલાવતા નથી, કોઈને નામ દઈને મહારાજ પોતે બોલાવતા નથી. એમની હવે એ સ્નેહલ આંખોમાંથી પ્રેમની ધારા ટપકતી નથી. ભુજાઓ ભીડીને મહારાજ હવે કોઈને ભેટતા નથી. પોતાના ભક્તોના થાળ એમના એમ પડી રહેલા છે. મહારાજ હવે સામેથી માગીને અંગીકાર કરતા નથી. અક્ષર ઉરડી જે કાયમ જીવંત લાગતી, એ અક્ષર ઉરડી પણ આજે જાણે આ ખાવા માટે આવતી હોય એવો અનુભવ બધા હરિભક્તોને થઈ રહેલો છે. ગોપીનાથજીનું જે મંદિર એ પણ હવે મહારાજની વિદાયથી સૂનું પડી ગયેલું છે. અને આવી પ્રકારનું એક શોકપૂર્ણ વાતાવરણ એ સમગ્ર ગઢડા નહીં પરંતુ આખાય ગુજરાતની અંદર એ વ્યાપેલું છે. અને એ વખતે ગોપાળાનંદ સ્વામી એ પોતે સત્સંગના વડીલ મહારાજ એમને કરેલા એટલે બધાને પોતે ધીરજ આપી રહેલા છે. અને એમણે પોતે શ્રીજી મહારાજના અગ્નિ સંસ્કાર વિધિની તૈયારીઓ કરાવી અને લક્ષ્મીવાડીની અંદર શ્રીજી મહારાજના આ પાર્થિવ દેહનો એ અગ્નિ સંસ્કાર વિધિ એ વેદોક્ત વિધિપૂર્વક આ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે વડીલ સંતોએ કરાવ્યો. એ વખતે પણ જ્યાં મહારાજનો અગ્નિ સંસ્કાર વિધિ કરવાનો હતો એની આજુબાજુ કે મહારાજનો જ્યારે અગ્નિ સંસ્કાર થશે ત્યારે કોઈની પણ ધીરજ રહેવાની નથી. કોઈ આ ચિતાની અંદર કદાચ કૂદીને પોતાના પ્રાણનો ત્યાગ કરી ન નાખે એટલે ચારેય બાજુ મહારાજના પાર્થિવ શરીરને અગ્નિ પોતાની સેવાની અંદર લેવા માંડ્યો ત્યાં બધા હરિભક્તોના અહીંયા ભાંગી પડ્યા. ધીમે ધીમે મહારાજનો આ પંચભૂતનો દેહ એ અગ્નિની અંદર વિલીન થઈ રહેલો છે અને હરિભક્તોના આંખની અંદરથી એ અશ્રુઓની ધારાઓ વહી રહેલી છે. દાદા ખાચર તો પોતે ચિતાની અંદર પડવા માટે દોડ્યા, પરંતુ ત્યાં બધા સંતો હરિભક્તે પાછા પકડી રાખ્યા અને કોણ કોને ધીરજ આપે એ પ્રકારની પરિસ્થિતિ એ નિર્માણ થયેલી છે. અને એની અંદર મહારાજે પોતે આ પોતાની અંતિમ સેવા એ અગ્નિદેવને સોંપી અને પોતાનો આ દેહ એને અગ્નિની અંદર વિલીન કરી નાખ્યો. અને ત્યાર પછી બધા ભારે હૈયે ત્યાંથી પાછા દરબારની અંદર આવી રહેલા છે. આ ખબર બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢની અંદર પડ્યા કે શ્રીજી મહારાજ પોતે ધામની અંદર પહોંચી ગયા છે એટલે સીધા જ એ પોતે જૂનાગઢથી રાત્રે ને રાત્રે નીકળ્યા અને ગઢડા આવ્યા. પરંતુ ત્યાં તો શ્રીજી મહારાજનો અગ્નિ સંસ્કાર વિધિ થઈ ગયેલો અને એટલું બધું એમને દુઃખ થયું, ચોધાર આંસુએ પોતે રડી પડ્યા. એમણે બધા સંતોને વાત કરી કે શ્રીજી મહારાજનો પાર્થિવ દેહ તો તમારે મારી પાસે રાખવો હતો, હું એમને જો પાર્થિવ દેહ રાખ્યો હોત તો અક્ષરધામમાંથી પણ અહીંયા પાછા બોલાવી લાવત. એટલી બધી પ્રીતિ બ્રહ્માનંદ સ્વામીને એમના પ્રત્યે હતી કે મને અંતિમ દર્શન પણ મહારાજના થયા નહીં અને પોતે ત્યાં ને ત્યાં ભાંગી પડ્યા. એકલડા કેમ રહેવાય તમ વિના સહજાનંદજી, એવા શબ્દો એ એમના આ મુખની અંદરથી હવે સરી રહેલા છે. અને આ રીતે મહારાજ હરિભક્તોને અને આ સંતોને પોતે આ રીતે છોડીને પોતાના ધામની અંદર સ્વતંત્રપણે બિરાજી ગયા. મહારાજ પોતે અંતરદાન થતા આવી રીતે હવે સંપ્રદાયની અંદર કોની પાસે આપણે આ જવું એ પ્રકારનો શૂન્યાવકાશ સર્જાઈ ગયો. પણ એ વખતે શ્રીજી મહારાજે અંત સમયની અંદર ગુણાતીતાન સ્વામીને ખાસ જૂનાગઢથી પોતાની પાસે બોલાવેલા અને એમને વાત કરેલી કે મીઠાવાલા કેમ વિસરું મારું તમથી બાંધેલ તન હો, તરસ્યાને જેમ પાણીડું વાલું ભૂખ્યાને ભોજન હો, એમ કરીને ગુણાતીતાન સ્વામીની ઓળખાણ બધાને કરાવેલી. આ મર્મની અંદર સ્પષ્ટ કહ્યું નહોતું પરંતુ મહારાજે પોતે સમજાવી દીધેલું કે અમારા ગયા પછી આ ગુણાતીત દ્વારા તમને અમારું સુખ પ્રાપ્ત થશે. એટલે જે લોકો આવા સમજુ હતા એ લોકો સ્વામીની પાસે આ સમાગમ કરવા માંડ્યા. પરંતુ આ રીતે સતાનંદ સ્વામીએ આપણને સમજાવ્યું કે મહારાજ પોતે આ દેહ ત્યાગ કરીને ચાલી ગયા, પરંતુ વચનામૃતની અંદર મહારાજ આપણને સમજાવે છે કે ભગવાન એ પોતે ક્યારેય આ પૃથ્વી ઉપરથી જતા નથી. વર્તાલ 19માં કહ્યું છે મહારાજે કે જ્યારે જ્યારે આ ભરતખંડને વિશે આ જીવને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે ત્યારે ભગવાન કે ભગવાનના સંત એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા જ હોય છે, ક્યારે ભગવાન એ પોતે આ પૃથ્વી ઉપરથી જતા નથી. પંચાળાના 7માં પણ મહારાજે સમજાવ્યું કે જ્યારે કૃષ્ણ ભગવાન એ પોતે દેહ ત્યાગ કરી ગયા ત્યારે જે અજ્ઞાની લોકો હતા એમણે એવું માન્યું કે ભગવાન હવે ચાલ્યા ગયા, પણ જે જ્ઞાની હતા એમને થયું કે ભગવાન તો ક્યારેય જતા નથી, પરંતુ એમના એકાંતિક સંત દ્વારા એ હંમેશા પૃથ્વી ઉપર પ્રગટ રહેતા હોય છે. તો શ્રીજી મહારાજ એમનું ખાલી આ સ્થૂળ શરીર મૂકીને ચાલ્યા ગયા, પરંતુ એ સદાય સત્સંગમાં રહેવાનો કોલ આપીને આપણને ગયા છે. સદાય એ સત્સંગમાં અમે પ્રગટ રહીશું એ પ્રકારની વાતો એમણે ઘણી બધી વચનોની અંદર કરેલી છે. તો આપણને પ્રશ્ન થાય કે ભગવાન સ્વામિનારાયણ હવે ક્યાં આગળ પ્રગટ હશે, કારણ કે આ જેઠ સુદ દશમના દિવસે એ તો પોતે આ પાર્થિવ શરીર મૂકીને ગયા, તો પછી પ્રગટ કઈ જગ્યાએ રહ્યા? તો એમનું જીવન જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને સમજાવે છે કે અમે કઈ જગ્યાએ પ્રગટ રહીએ છીએ. જ્યારે પોતે બાળ અવસ્થાની અંદર હતા ત્યારે જ્યાં સુધી ધર્મ અને ભક્તિ છપ્પૈયામાં અયોધ્યામાં હતા ત્યાં સુધી એ પોતે રહેલા, પણ જેવો ધર્મ અને ભક્તિનો દેહોત્સર્ગ થયો અને તરત ઘનશ્યામ ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા. તો એમની અંદર મહારાજ આપણને સમજાવે છે કે જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં આગળ અમે સદાય રહીએ છીએ. ધર્મ અને ભક્તિ જતા રહ્યા, પછી ધર્મકુળ આખું ને આખું અયોધ્યામાં હતું છતાં પણ ઘનશ્યામ ત્યાં આગળ રોકાયા નહીં. તો જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં આગળ હંમેશા એ ભગવાન સ્વામિનારાયણ રહેતા હોય છે. નીલકંઠ વર્ણી વેશે એમણે 7 વર્ષ વન વિચરણ કર્યું, એમાં એમને રાજ્ય આપનારા મળ્યા છતાં પણ મહારાજ ત્યાં આગળ રોકાયા નહીં. એમાં એમને મઠની મહંતાઈઓ આપનારા મળ્યા છતાં પણ મહારાજ ત્યાં આગળ રોકાયા નહીં. એમની શુશ્રુષા કરનારા મળ્યા છતાં પણ મહારાજ ત્યાં આગળ રોકાયા નહીં. અને એ મહારાજ એ પોતે લોજની અંદર આવીને રોકાયા. તો લોજમાં એમણે શું જોયેલું? તો મુક્તાનંદ સ્વામી જેવા સંતોની સાધુતા એમને સ્પર્શી ગઈ, અને બ્રહ્મ અને પરબ્રહ્મના જે તત્વજ્ઞાનની વાત એમણે મુક્તાનંદ સ્વામી પાસેથી સાંભળી એટલે મહારાજ પોતે ત્યાં આગળ સ્થિર થઈ ગયા. મહારાજ પોતે તીર્થાટન કરવા માટે નહોતા નીકળ્યા, પરંતુ આવી સાધુતા જ્યાં આગળ દેખાય, આવું અક્ષર ને પુરુષોત્તમનું એટલે કે બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્યાં જ્ઞાન દેખાય એને શોધવા નીકળેલા. જો તીર્થાટન કરવા નીકળ્યા હોત તો લોજથી દ્વારકા એકદમ નજીક છે, છતાં પણ મહારાજ પછી દ્વારકા ગયા નથી. દ્વારકા તો કેટલું પ્રસિદ્ધ તીર્થધામ કહેવાય, 4 ધામની અંદર એની ગણના થાય છે, છતાં પણ મહારાજ એ ત્યાંથી લગભગ 100-150 કિલોમીટર જ દૂર છે દ્વારકા, તો પણ એ દ્વારકા દર્શન કરવા પછી ગયા નહીં, કારણ કે એમને જે વસ્તુ જોઈતી હતી એ અહીંયા મળી ગઈ. તો જ્યાં આવી સાધુતા હોય છે અને જે અક્ષર અને પુરુષોત્તમનું તત્વજ્ઞાન છે ત્યાં આગળ નીલકંઠ હંમેશા રોકાતા હોય છે. તો મહારાજ આપણને સમજાવે છે કે અમે આ દેહનો ત્યાગ કરીને કઈ જગ્યાએ પ્રગટ રહીએ છીએ, જ્યાં અક્ષર પુરુષોત્તમનું આવું શુદ્ધ જ્ઞાન છે અને જ્યાં આવી સાધુતા છે ત્યાં આગળ સદાય અમારો દિવાસ હોય છે. શ્રીજી મહારાજ ક્યાં આગળ પ્રગટ રહે છે તેમણે પોતે જ વાત કરી છે કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે, સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે. મહારાજ કહે છે કે અમે સંતની અંદર સદાય પ્રગટ રહીએ છીએ. બીજી પણ વાત કરી એમણે કે શિક્ષાપત્રી માહી અમે રહેશું રે, એમાં રહીને સૌને સુખ દેશું રે. શિક્ષાપત્રી એટલે પુસ્તક નહીં, પણ જે શિક્ષાપત્રી પ્રમાણે જે સાધુ પોતે જીવન જીવતા હોય એની અંદર અમે સદાય પ્રગટ રહીએ છીએ. તો આ મહારાજે આપણને એમના જીવન દ્વારા સમજાવ્યું કે જ્યાં ધર્મ હોય, જ્યાં ભક્તિ હોય, જ્યાં સાધુતા હોય, જ્યાં અક્ષર પુરુષોત્તમનું તત્વજ્ઞાન છે, જ્યાં આગળ આવી શિક્ષાપત્રીનું યથાર્થ પાલન થાય છે ત્યાં આગળ અમે સદાય પ્રગટ રહીએ છીએ. તો કઈ જગ્યાએ શિક્ષાપત્રીનું અત્યારે યથાર્થ પાલન આપણે જોવા મળે છે, કઈ જગ્યાએ અક્ષર પુરુષોત્તમનું શુદ્ધ તત્વજ્ઞાન એ આપણને પ્રાપ્ત થઈ શકે એવું છે, કઈ જગ્યાએ શ્રીજી મહારાજે કહેલી પંચ વર્તમાનયુક્ત સાધુતા એ આપણને દેખાય છે, ત્યાં આગળ આ સત્સંગ જો કરીએ તો મહારાજનું પ્રગટપણું આપણને અનુભવાય. આપણે બધા સાક્ષી છીએ કે આજે મહારાજનું પ્રગટપણું એ આ સ્વામી દ્વારા આપણને અનુભવાય છે, કારણ કે આખી ને આખી શિક્ષાપત્રી એ મૂર્તિમાન એમણે પોતે પોતાના જીવનની અંદર ઉતારેલી છે. આ અક્ષર પુરુષોત્તમનું તત્વજ્ઞાન એ આ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ને સ્વામીએ દિગંતની અંદર આજે પ્રસરાવેલું છે, અને મહારાજની જે સાધુતા, જે પંચ વર્તમાન એ પણ અતિશય એમણે દ્રઢ કરેલા છે. તો આજે મહારાજ પોતે ગયા નથી, પરંતુ પ્રમુખ સ્વામી દ્વારા આજે પણ સત્સંગની અંદર પોતે વિચરી રહેલા છે, આજે પણ એવું ને એવું સુખ આપણને આપી રહેલા છે. કારણ કે જે કઈ મહારાજના સિદ્ધાંતો એ બધા એમણે પોતે સિદ્ધ કરેલા છે. બાબુભાઈ જશભાઈ પટેલ એક વખતના ભારતના અરે ગુજરાતના મુખ્યમંત્રી હતા એમણે.

દલ જાળવી રાખેલી જે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ નિર્માણ આ પાંચ વર્તમાન એની અંદર કોઈ દિવસ હજી સુધી અમને ફેર પડવા દીધો નથી. આજે છેલ્લા લગભગ એ પોતે 60 વર્ષોથી સાધુ છે, પરંતુ આ 60 વર્ષના સાધુ જીવનમાં એક કલંક પોતાની સાધુતાની અંદર એમણે લાગવા દીધું નથી. તો આવી પંચ વર્તમાનયુક્ત સાધુતા એ પણ સ્વામીના જીવનની અંદર અત્યારે આપણને જોવા મળે છે. અને આ જ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન એ શાસ્ત્રીજી મહારાજે આપણને આપેલું છે. વડતાલની અંદરથી બહાર નીકળીને અનેક કષ્ટો વેઠીને આપણે મધ્ય મંદિરમાં અક્ષર અને પુરુષોત્તમ પધરાવી અને શ્રીજી મહારાજનો સિદ્ધાંત આ સંપ્રદાયની અંદર સ્થાપીને મહારાજને પોતે પ્રગટ રાખેલા છે. યોગીજી મહારાજે એ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ દરિયાની પાર લંડન સુધી પહોંચાડ્યું, આફ્રિકા સુધી પહોંચાડ્યું. અને પ્રમુખ સ્વામી મહારાજે તો આજે નવખંડ ધરાની અંદર અક્ષર પુરુષોત્તમના વિજય વાવટા ફરકાવી દીધા. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, એશિયા, આફ્રિકા અને યુરોપ પાંચેય ખંડની ધરતી ઉપર આ અક્ષર પુરુષોત્તમની નોબતો આજે વાગતી થઈ ગયેલી છે. મોટા મોટા જેમ યોગીજી મહારાજે લખ્યું ને યોગી ગીતામાં કે મોટા મોટા પ્રધાનો પ્રોફેસરો અહીંયા માથા ઘસે એવો સંકલ્પ સ્વામીએ પોતે પૂરો કર્યો. આજે લંડનનું મંદિર છે તો મોટા મોટા પ્રધાનો ત્યાં આગળ માથા ઘસે છે. આવી રીતે જેને હિન્દુ ધર્મ સાથે લેવા દેવા ના હોય એવા ખ્રિસ્તી ધર્મના પાદરીઓ એ પણ ત્યાં આગળ આવી ગયા. સ્વામીએ એક પગ ઉમેરી આપ્યો. યોગી બાપા તો પ્રધાનને પ્રોફેસર સુધી બોલેલા, પણ સ્વામી તો પ્રધાનો પ્રોફેસર અને પાદરીઓ માથા ઘસે એવું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આ દિગંતની અંદર પ્રસરાવી દીધું. પ્રિન્સ ચાર્લ્સ ને પ્રિન્સ ફિલિપ જેને આ ધર્મ સાથે લેવા દેવા જ ના હોય, ટોની બ્લેર ને જ્હોન મેજર જેવા બ્રિટનના વડાપ્રધાનો હોય, હમણાં ઈરાનના બધા આયાતોલાઓ એટલે કે મુસ્લિમોના ધર્મગુરુઓ એ પણ બધા એના દર્શન કરવા આવી ગયા, શીખ લોકોના ધર્મગુરુઓ એ પણ ત્યાં આગળ દર્શન કરવા આવી ગયા. તો આખી દુનિયામાંથી આજે લોકો બધા આ લંડન મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કરવા માટે ઉમટે છે. તો દેશ વિદેશમાં આવા તો 400 મંદિરો એ સ્વામીએ પોતે કરીને આ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન જે મહારાજનો હૃદયગત અભિપ્રાય હતો એને પ્રસરાવી દીધેલો છે. તો આ પ્રકારનું એક જબરજસ્ત કાર્ય એ સ્વામી પોતે કરે છે અને એટલે ભગવાનના પ્રગટપણાનો અનુભવ આજે સૌને અહીંયા થઈ રહેલો છે. એક વખત ડભોઈના કરુણાશંકર હતા, એ પોતે બધા મંદિરોની અંદર દર્શન કરવા નીકળેલા. ગુણાતીતાન સ્વામીના સમયની આ વાત છે. એમને એમ કે વડતાલ તો શ્રીજી મહારાજનું પ્રસાદીનું સ્થાન, ત્યાં બધા મોટા મોટા સંતો હશે, એમનો આપણે સમાગમ કરીએ. ત્યાં આગળ ગયા પણ એમનું મન ઠર્યું નહીં, એમને શાંતિ મળી નહીં. ત્યાંથી પછી અમદાવાદ ગયા કે એ પણ ગાદીનું સ્થાન કહેવાય, તો ત્યાં પણ એમનું કંઈ મન શાંતિ પામ્યું નહીં. ત્યાંથી પછી ગઢડા ગયા કે ગઢડા તો રમણ રહેતી છે, મહારાજ ત્યાં આગળ પોતે 30-30 વર્ષ રહેલા છે, તો ત્યાં પણ એમનું મન આવી રીતે વિરામ પામ્યું નહીં. પછી એમને થયું કે તો પછી કઈ જગ્યા મહારાજનું પ્રગટપણું મને અનુભવાશે, મહારાજનો અનુભવ મને ક્યાં આગળ થશે. અમદાવાદની અંદર વડતાલમાં ગઢડામાં હું જઈ આવ્યો, પરંતુ ક્યાંય આવી રીતે આ ભગવાનનો પ્રગટપણાનો અનુભવ થાય એવું મને દેખાતું નથી. પછી એમને વિચાર્યું કે ચાલો હવે છેલ્લે છેલ્લે જૂનાગઢ જઈ આવું. એમનું મન હતું ને, કારણ કે જૂનાગઢ તો છે ખૂણાનું મંદિર કહેવાય, અને આવા મોટા મોટા મંદિરોમાં પણ આવી રીતે આવો અનુભવ ન થયો તો ત્યાં તો કેવી રીતે થશે. છતાં પણ છેલ્લે પોતે ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ હરિભક્તોના આવી રીતે મુખારવિંદ ઉપર જે આનંદ જોયો, ત્યાં આગળ જે શાંતિ મંદિરની અંદર જોઈ એમનું મન ઠરી ગયું, અને ત્યાં ગુણાતીતાન સ્વામીની કથા સાંભળી અને બધા જ આવી રીતે અંતરના સંકલ્પો વિરામ પામી ગયા. સ્વામીને એમણે વાત કરી કે સ્વામી હું બધા મંદિરોની અંદર ફર્યો, ગઢડા ગયો, વડતાલ ગયો, અમદાવાદ ગયો, પણ અહીંયા જેવો આવી રીતે મહારાજનું પ્રગટપણું અનુભવાય છે એવું બીજે ક્યાંય અનુભવાતું નથી. ત્યારે મહારાજ સ્વામીએ કહ્યું કે કરુણાશંકર, જ્યાં આગળ પાણી હોય ત્યાં આગળ હંમેશા ધ્રો લીલી રહેતી હોય છે. લીલું ઘાસ ક્યાં આગળ રહે? જ્યાં પાણી હોય ત્યાં આગળ. એમ અહીંયા મહારાજ એ અખંડ પ્રગટ રહેલા છે એટલે આવો આનંદ તમને બધાને વર્તે છે. તો જે કોઈ રોજ આવી રીતે ગુણાતીતના સમાગમમાં આવતા એને આ ભગવાનનું પ્રગટપણું અનુભવાતું. શ્રીજી મહારાજના પાર્ષદ હતા બાપુ રતનજી, મહારાજે મધ્યના 41માં પણ એમની પ્રશંસા કરેલી છે. અખંડ મહારાજની સાથે રહેતા એ બાપુ રતનજી મહારાજ ધામમાં ગયા પછી જૂનાગઢ ગયેલા અને ત્યાં આગળ થોડાક દિવસ પોતે રોકાયા. પછી જ્યારે વિદાય થતા હતા ત્યારે આવી રીતે સ્વામીએ કેટલાક હરિભક્તોને એમને વિદાય આપવા જૂનાગઢની ભાગોળ સુધી મોકલ્યા. જૂનાગઢની ભાગોળ આવી એટલે રતનજીએ કહ્યું કે તમે હવે બધા પાછા જાઓ, પણ એક વાત યાદ રાખજો કે આ ગુણાતીતાનંદ સ્વામી એ મહારાજનું આજે પ્રગટ સ્વરૂપ છે. કારણ કે શ્રીજી મહારાજની સાથે અમે રહેતા હતા અને એ વખત અમને કામના અને ઊંઘના સંકલ્પો થતા નહીં એવો અનુભવ આજે ગુણાતીતના સમાગમની અંદર મને 10 દિવસ દરમિયાન થયો છે. ત્યારે આવી રીતે ગુણાતીતાનંદ સ્વામી દ્વારા મહારાજ પ્રગટ છે એવું અનેક લોકોને અનુભવાતું. સુકાનંદ સ્વામીએ સુરતની અંદર વાત કરેલી કે મહારાજ

0: ત્યારે જેટલો સત્સંગમાં સમાસ થતો હતો એવો સમાસ આજે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી થાય છે. શ્રીજી મહારાજ એટલે જ આજ્ઞા કરેલી કે વર્ષો વર્ષ એક માસરે કરવો આ મંદિરમાં નિવાસ રે, બધા એક વર્ષની અંદર એક મહિનો તો જુનાગઢ જવું જ, કારણ કે ત્યાં આગળ અમે હંમેશા આ ગુણાતીત દ્વારા પ્રગટ રહેવાના છીએ. તો આવો અનુભવ ગુણાતીતાનંદ સ્વામીએ એ અનેક લોકોને પોતાના જીવન દ્વારા કરાવેલો. શ્રીજી મહારાજના અંગત સેવક હતા નાજો જોગીઓ, એ મહારાજ ધામમાં ગયા પછી સાધુ થયેલા અને ઘનશ્યામદાસ એમનું નામ પાડવામાં આવેલું. મહારાજની સાથે પોતે ફરતા, પરંતુ આવી તેમને ઘોડા વગર ચાલે નહીં, કોઈ થાળી પીરસી દે ત્યારે જમે, આવી રીતે આવી પ્રકારનું થોડુંક માન અંતરમાં રહી જતું હતું. મહારાજ એમને ઘણી વાર કહેતા કે તમને આગળ કોઈક મોટા સાધુ મળશે ને એ બધો સત્સંગ સારી રીતે સમજાવશે. અને પછી એ પોતે ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહ્યા અને સત્સંગની ઘેડ બધી એવી સ્વામીએ બેસાડી, ત્યારે પોતે બોલેલા કે મહારાજે મને એક વાર કહેલું કે આગળ તને એવા મોટા સાધુ મળશે એ અમારું સ્વરૂપ બરાબર સમજાવશે, એ તમે આજે મને મળ્યા છો. તો આવી રીતે સ્વામીએ અનેક લોકોને આ ભગવાનના પ્રગટપણાનો અનુભવ કરાવેલો, એવો ને એવો અનુભવ આજે આ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યની અંદર આપણને પણ થઈ રહેલો છે. આપણને તો પણ થાય, પણ બહારના લોકોને પણ આવી પ્રકારનો અનુભવ થાય છે કે નહીં, આ સંતની અંદર ભગવાન એ પોતે પ્રગટ રહેલા છે. 1985ની અંદર જ્યારે લંડનમાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એનું આયોજન કરેલું અને બહુ સુંદર સ્વામિનારાયણ નગર જેવું ગાંધીનગર મુંબઈમાં આપણે તૈયાર કરેલું એવું ત્યાં પણ તૈયાર થયેલું, એને જોવા ઘણા બધા અંગ્રેજ લોકો પણ આવતા. કારણ કે
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ અને સ્વામી આ પૃથ્વી પર આવ્યા અને બધું ઘણું કાર્ય કર્યું, જાત જાતનું સમાજ સેવા પણ કરી, બીજું અનેક કામ કર્યું, પણ હમણાં જે મહારાજ પૃથ્વી પર આવ્યા એકાંતિક ધર્મની સ્થાપના માટે આવ્યા, બીજું કાંઈ નહીં. મહારાજે પોતે જ લખ્યું છે કે અમે જે જે ગામ ફરીએ, જ્યાં વિચરણ કરીએ, કોઈનું લઈએ, કોઈને દઈએ, અને બધામાં એક જ વાત આવે છે કે એ વ્યક્તિને એકાંતિક કરવા છે, બીજું કાંઈ નહીં. એટલે મહારાજ હજારો હરિભક્તો એકાંતિક થયા. પછી ગુણાતીતાન સ્વામી આવ્યા. ગુણાતીતાન સ્વામી પોતે વાત કરી, મેં 40 એકાંતિક પકવ્યા છે. પછી ભગતજી મહારાજ આવ્યા. ભગતજી મહારાજ સંગમાં જે બધા આવ્યા એકાંતિક ભક્તો થયા. શાસ્ત્રી મહારાજ આવ્યા, યોગી બાપા આવ્યા. યોગી બાપાએ પુસ્તક વાંચીએ છે યોગી વાણી, એમાં ભરપૂર આ જાય નિષ્ઠાની જ વાત છે, સર્વોપરી નિષ્ઠા, બીજું કાંઈ નહીં. એટલે આપણે અને પ્રમુખ સાંઈ મહારાજ આપણા બધા બેઠા છીએ, કેટલા બધા સાક્ષીઓ છીએ. યોગી બાપા અરે પ્રમુખ સાંઈ મહારાજે આપણા માટે કેટલા કાર્યો કર્યા છે. હમણાં જે 2000 યુવક યુવતીઓની વાત થઈ, એમ બધાએ હાથ ઊંચા કર્યા જાત જાતને. એટલે પણ આ બધાનું મત, આ બધું કાર્ય કર્યું શ્રીજી મહારાજે, કાર્ય કર્યું, અનેક કાર્ય કર્યા કેટલા બધા, પણ એના મુદ્દો એકાંતિક ધર્મની સ્થાપના. ભક્ત ચિંતામણીમાં પણ મહારાજે વાત કરી કે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક. એકાંતિક ધર્મની વાત તો શાસ્ત્રમાં હતી જ, પણ વેરાયેલી હતી અને કોઈએ પ્રવર્તન કર્યું નથી. શ્રીજી મહારાજે ધરકમ એક સામતા હજારો એકાંતિક ભક્તો બનાવ્યા, એમ કે એમની ઉપાસના વગર એકાંતિક ભક્ત થાય જ નહીં. મહારાજ અને સ્વામીની ઉપાસના થાય તો જ એકાંતિક થાય. મહારાજ સ્વામી સ્વરૂપ આપણે થઈએ તો જ મહારાજનું ભજન થાય. એટલે એ રીતે આપણા હાથમાં આ વાત આવી છે. બીજાને તો જે હોય તે, પણ આપણા હાથમાં એકાંતિક ભક્તની વાત આવી છે. એકાંતિક ભક્તિ કરવી આ બધું આવ્યું છે. એટલે આપણે તો એકાંતિક ભક્ત થવું. આ બધું આપણે કર્યું, આ નૃત્ય કર્યા, બધું કર્યું, હવે પેલા ગવર્નરો આવ્યા, બધા બધી વાત સાચી છે, પણ આપણે એકાંતિક ના થઈએ તો આપણે કાચબ અને મહારાજનો ફેરો નિષ્ફળ જાય. એટલે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે, ગમે એમ કરીને નથિંગ લેસ. એકાંતિક ભક્ત થવું જ છે, એકાંતિક તો આ ઋણ ચૂકવાય એવું છે. બાકી તો સ્વામી જે રીતે વિચર્યા છે, કર્યા છે, એ રીતે તો કોઈ ઋણ ચૂકી શકે એમ નથી. પણ આ રીતે ચૂકીએ, મહારાજ એકાંતિક ભક્તિ કરાવી કરી છે, તો એ મહારાજે બધું કર્યું છે. અમે કોઈને કાઢી મૂકીએ, કોઈને રાખીએ, કોઈના ઘરે રહીએ અને જંગલ વનમાં ફરીએ, આ બધું એકાંતિક ધર્મની સ્થાપના માટે જ મહારાજે કહ્યું છે. એટલે આપણે અહીં સુધી પહોંચવાનું છે. અને એટલે નથિંગ લેસ ની વાત આપણે એ બાજુ ધસવાનું છે. એકાંતિક ભક્તિ માટે આપણે કરવું. આ તમારે આ સુવર્ણ દાન કર્યું હતું, એકાંતિક ભક્તિ છે. એટલે એ રીતે આપણે બધું કરીએ. ભગવાન સંતને રસે જે કંઈ કરીએ, આપણે સવારે વાત કરી હતી કે ચિંતામણીને કલ્પવૃક્ષ હોય, એના કરતાં પણ આ ભગવાન સંતની સેવામાં જે પદાર્થ આવે, એક વાલનો દાણો આવે, આણું આવે, તો ભગવાન સંબંધી આ કરીએ એ જ ખરું છે. બીજું બધું જ અનંત કોટી બ્રહ્માંડ વ્યવહાર હોય, મારા જે તુચ્છ ગણ્યા છે, નાશન ગણ્યા છે, વિષ્ટાની વિષ્ટાની તેની વિષ્ટ ગણે છે એકાંતિક રમત. એટલે આપણા મહારાજ સ્વામી સત્પુરુષ અત્યાર નજરમાં રાખીને એમની જ નિષ્ઠા, એમની જ વાતો મનમાં અંતરમાં રગે રગમાં એમને ચિંતન થાય, મારા સાહેબ એ બીજા કોઈની દિવેટ પલર નહીં, કાંઈ આપણે કોઈ કોઈનો ભાર ના પડે આપણે. અને આ રીતે કરીએ કે રોજ જયંતિ છે, પ્રમુખ સાંઈ મહારાજની રોજ જયંતિ, આવી ભાવના હોય. અને આપણે આ તિથિ પ્રમાણે કરવાનું છે એ વાત સાચી, પણ એમાંય આ ભાવ આવવો જોઈએ. એમાંય આજે સ્વામીએ કહ્યું દાસ ભાવ, જો આપણા ગવર્નર સાહેબ બોલ્યા દાસનો દાસ, એટલે એ મૂલ્ય છે, અંતિમ અને સાચું મૂલ્ય છે. દાસ ભાવ મહિમા સમજવો, ગુણગ્રહણ કરવો, અભાવ ગુણ તો ન જ લેવો, અને એ બધી વાત મહારાજે કરી છે એ પ્રમાણે આપણે રોજ કરીએ છીએ, કરવાનું છે. અને આ જયંતિ એટલે આપણે પ્રમુખ સ્વામી મહારાજની જયંતિ તો ઉજવવાના છીએ ધામધૂમથી. ઈશ્વરચંદ સ્વામીએ વાત કરી કે ના ભૂતો ના ભવિષ્યથી એવી જયંતિ, એ તો છે જ, પણ એમાં આ ભાવ લાવવાનું છે, એકાંતિક ભક્તિનો ભાવ લાવીને. અને આપણે જે કરીએ એ બધું માન્ય થશે. સદાન સાંઈ મહારાજ.
2: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ રાજકોટમાં અહીંયા જ શ્રી હરિ રાજકોટમાં મુક્ત મુનિને વાત કરતા કહ્યું, જેને અમારો વિશ્વાસ છે, ભગવાનનો વિશ્વાસ, જેને મારો વિશ્વાસ છે તેની બાય ગ્રહી અમે છોડતા નથી. ખાલી એટલું જ કરવાનું, વિશ્વાસ સંપૂર્ણપણે વિશ્વાસ, પછી બધું ભગવાન કરી આપશે. પણ વિશ્વાસ ના હોય અને આમાં આગું પાછું હોય, શંકા કુશંકા થતી હોય, તો ભગવાન કાંઈ ના કરી શકે. ભગવાન પોતે પણ કાંઈ ના કરી શકે. જો વેગે વહેતા વારીમાં પ્રતિબિંબના પાસે રે, ડગમગે દિલ જા લગી નવ બ્રહ્મ પ્રકાશ. આપણે અંતરમાં બ્રહ્મનો પ્રકાશ થવો જોઈએ, મહારાજ સ્વામીનો પ્રકાશ થવો જોઈએ. એના માટે તમે શંકા ના જોઈએ, શંકા બધું બગાડી નાખે. તમે સાયકલ ચલાવતા હો અને ઓલા સામેની વ્યક્તિ આવતી હોય, એને ખબર ને તમે આમ ડોલો, એને શું કરવું એ પ્રશ્ન થાય. તેથી આમ શંકા બધું કામ બગાડી દે. એટલે શ્રીજી મહારાજ આટલી જ વાત કરે, તમે બીજું કાંઈ કરવાની જરૂર નથી. તો અપરાધ એ બધું એ તો નિયમ પ્રમાણે કરવું પડે, પણ મહારાજમાં વિશ્વાસ, અચળ વિશ્વાસ, ડગે નહીં એવી રીતે વિશ્વાસ હોય તો બધું જ શ્રીજી મહારાજ વાત કહી, તમારે કાંઈ કરવાની જરૂર નથી. સીએ રાજકોટનો મુખ્ય વાત કરે, જેને અમારો વિશ્વાસ છે તેની બાહ્ય ગ્રહી અમે છોડતા નથી. કેટલી મોટી વાત, એ મહારાજમાં વિશ્વાસ હોય તો તમારે હાથ ઝાલવાની પણ જરૂર નહીં, ભગવાનનો હાથ ઝાલવાનો એ ઓટોમેટિક વિશ્વાસ. આટલું તમારે જોઈએ તો મહારાજ પોતે તમારે હાથ ઝાલીને છોડતા જ નથી. કેટલી મોટી વાત, ભગવાન ફૂટ પ્રભ નારાયણ, જેને જૂઠો જળની આપણે બધા સગા વાત આટલી જ કરવાની કે મહારાજનો વિશ્વાસ હોય બસ બધું આવી ગયું. તમારે ઠેઠ સુધી અક્ષરધામ સુધી વાત છોડો નહીં. અમારી પ્રકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દેવ ભાવ સમજીને કોઈ કરે, અમારી પ્રકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયા. અને માણસમાંય ના ખપે એવી ક્રિયા કરે મહારાજ કરે, તો એમાં દેવ ભાવ રાખો. અમારી પ્રકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દીવ ભાવ સમજીને કરે તો તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય. જે આપણે સ્વભાવ બધા આવ્યા બાળકો સ્વભાવને લઈને બધી માથાકૂટ સ્વભાવથી છે. સ્વભાવ હવે ઠેઠ અક્ષરધામ સુધી સ્વભાવ નડે, જો ફૈબાને સ્વભાવ નડ્યો, જીવા ખાતે સ્વભાવ નડ્યો, અલૈયા ખાતે સ્વભાવ નડ્યો, બધાને સ્વભાવ નડ્યો. એક ડગલું અક્ષરધામ મૂકવા માટે પણ અહીંયા સ્વભાવ તમને નડે છે. અમારી પ્રકૃતિ વાત છે, કોઈ અમારી ક્રિયાનું ગાન દીવ ભાવ સમજીને કરે. દીવ ભાવ તો બધામાં રાખવાનું છે, બધા હરિભક્તો માત્ર તો ભગવાનમાં રાખવામાં શું વાંધો છે. ભગવાન તો અતિશય નિર્દોષ, અતિશય અલિપ્ત, બધું જ ભગવાનમાં હોય છે. તે અમારા દીવ ભાવ રાખવા કોઈ વાંધો આવે નહીં. જો આવી રીતે સમજે તો અમારી પ્રકૃતિમાં અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દેવભાવ સમજીને કોઈ કરે તો તેની બુદ્ધિનો પ્રકૃત ભાવ ટળી જાય, આપણા સ્વભાવ ટળી જાય. કેટલી મોટી વાત, તો સ્વભાવમાં બીજું કંઈ નહીં. શ્રીજી મહારાજ, એમના સંતો, ગુણાતી સંતો, એમાં કોઈ રીતે મનુષ્ય ભાવ ના આવે. દીવભાવને દીવભાવ રાખીને સમજીને અમારી પ્રકૃતિ પર અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દીવભાવ સમયને કોઈ કરે તો તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે. બીજા તમે અનંત ઉપાય કરો, અનંત સાધન કરો, સ્વભાવ ટળેવા નથી. અને આ શ્રીજીમાં એવા ભગવાન મળ્યા છે, પછી બધી વાત થાય. એવા ભગવાન, સર્વોપરી ભગવાન મળ્યા તો એમાં તો રે મહારાજ. પરોક્ષ ભાવ લાઈન એમાં તો રે, પણ આપણે પ્રત્યક્ષ આપણે સામે હોય. પ્રમુખ સાહેબ મહારાજ, યોગી બાબા અને શાસ્ત્રી મહારાજ, એમાં દીવ ભાવ રહે. આટલું આપણે કાંઈ કરવાનું જોઈએ, આટલું તો બધું જ ભગવાન કહી જાય. હાથ જાણીને તમને અક્ષરધામ માની જાય ત્યાં સુધી છોડે નહીં તમે. પછી મહારાજ કે અમારામાં જેવો ભાવ કલ્પે છે તેનું તેવું ફળ મળે છે. જો ભગવાન નિર્દોષ જાણે તો તે નિર્દોષ થાય. તમે મહારાજને દંભી, કપટી, મોટા પુરુષ પ્રભુ સ્વામી મહારાજ, યોગી બાપા, શાસ્ત્રી મહારાજ, એ બધાને તમે કંઈક મનુષ્ય ભાવ આવે, કંઈક ભાવ ફેર પડે તો તમે ગમે બીજું સાધન કરો, બધું કરો, કંઈ પત્તો ના પડે. આપણે દીવા રાખવાની જરૂર છે, બીજું કાંઈ. આપણે ભગવાન મળ્યા છે એટલે, ભગવાન મળ્યા ના હોય તો પાપામાં ચોરાસીમાં ફેરવાય ગયા. પણ ભગવાન મળ્યા એટલે આપણે બધી ક્રિયા પલટી જાય, બદલાઈ જાય. આપણી ક્રિયા પણ બદલી જાય એવું મહારાજે કહ્યું.

જેને જેને અમારો સંબંધ થયો છે તે સરળ પણ દિવ્ય કંઈ માને છે. ભગવાનનો સંબંધ, તમને ભગવાન સંબંધ થયો તો એને પણ દિવ્ય કંઈ માને, એ પણ દિવ્ય છે. તો ભગવાન દિવ્ય એમાં ક્યાં પ્રશ્ન છે?

એટલે શ્રીજીમાં જે બહુ સુંદર સરસ વાત કરી, ટૂંકોનો ટચ, એમાં બધું આવી જાય. આનંદ સાધન બધા એમાં સમજે કે મારા નિર્દોષ જાણવા એમને સંત હરિભક્તો, તો મારા તો હરિભક્તો પણ નિર્દોષ જાણવાની વાત કરી. તો પછી સંતને નિર્દોષ જાણવા એમાં ક્યાં વાત છે? અમારામાં જેવો ભાવ કલ્પે છે તેને તેવું ફળ મળે છે. શ્રીજી પણ નિર્દોષ જાણે, સર્વભાઈ પણ, તો તમે પણ એવા થઈ જાઓ, તમે પણ એવા થઈ જાઓ. અને જે ભાવ ફેરફાર પર થયો, બધું બાજી બગડી જાય, જીવન બગડી જાય. અમારા જેવો ભાવ કલ્પે તેને તેવું ફળ મળે. અમારું સ્વરૂપ આકાશની પેટે નિર્લભ છે. આકાશ કંઈ પકડાય તમે પકડી લો, એ મારા પકડાયવા નથી. જબરજસ્ત ભગવાનની જે કળાઓ છે એમાં કોઈ અંદર આવે નહીં. અમારા જેવો ભાવ કરે તેને તે. અમારું સ્વરૂપ આકાશ પર નિર્લેપ છે. અમે સર્વ વ્યાપક હોવા છતાં વ્યતિરેકપણે રહીએ છીએ. જો બધામાં વ્યાપક આપણે બધા અનંતકોટી બ્રહ્માંડ જે બધામાં મારા જ વ્યાપે છે. અને પછી પોતે અક્ષરધામમાં પણ પૂર્વે વ્યતિરેક સ્વરૂપ એ છે. આ બે સ્વરૂપો છે. અમે સર્વવ્યાપક હોવા છતાં વ્યતિરેક પણ રહીએ છીએ. આ વાતનું નિશ્ચિત મનન કરવું, આટલું જ કરવાનું છે. મારા ફર્યા, બધા સાધન કર્યા, રસોઈયા પીયા કે બધું કરું, પણ આટલું ઉમેરવાનું છે કે ભગવાનને નિર્દોષ સમજવા. અને સર્વવ્યાપક હોવા છતાં વ્યતિ આ વાતનું નિશ્ચિત મનન કરવું. મનન કર્યા વિના તે વિસરાઈ જાય છે. આપણે આ લોકની વિદ્યા હોય ને તો પણ મનન કરવું પડે, ત્રણ ચાર વાર વાંચવું પડે તો એ કંઈ યાદ રહે. તો આ તો બ્રહ્મ વિદ્યા છે, એમાં કેટલું મનન કરવું પડે, એ મય થઈ જવું પડે, ભગવાન મય થઈ જવું પડે તો આપણે. અને થવા જેવું છે આ દુનિયામાં, શું બધું માલ છે. એટલે ભગવાનને સંતો થવા જેવું છે એ થઈએ તો બધું મોટું કામ થાય. દીવ ભાવનું શ્રવણ મનન નિદ્રિયાસ કરવામાં કચાશ રહે છે, તેથી મનુષ્ય ભાવ આવે છે. આ બધા હરિભક્તોમાં અંદર અંદર કજિયા થાય, ઝઘડા થાય, એનું કારણ આ છે. મનુષ્યભાવમાં મનુષ્યભાવ પૂરેપૂરો ના હોય, અરે દીવ ભાવ પૂરેપૂરો ના હોય એટલે આવી દશા થાય. તો આના ઉપર જ જવાનું છે. સુખપુરમાં રાવત ધાદલ લેતા ઘરે શેરે મુકમીને કહ્યું, અમે જે વાત કરી તેમાં તમને સમજાવ્યું નહીં. આ મુક્તાન સાહેબ સમજાવ્યું નહીં, બીજા કોને સમજાય. એટલે અઘરું છે. આપણે માન્ય નિર્દોષ બુદ્ધિ મારામાં રાખેલ થઈ ગઈ. નિર્દોષ બુદ્ધિ રાખવામાં એટલું બધું અંધા આડું આવે, બધું આખું જીવન જ આડું આવે. તો પછી વાત બરાબર ધારી. ભગવાનના દિવ્ય ચરિત્ર અને મનુષ્ય બંનેને દિવ્ય જાણે તેનો સત્સંગ દ્રઢ સમજો.
સત્સંગે આપે તો જ કહેવાય. હજુ પરીક્ષા લેવાની બાકી છે, પરીક્ષા લેવાય તો ખબર પડે. આમ આમ આમ તરી જઈએ, બધું કહી દઈએ, સ્વામી મારાથી નહીં બને, આ બીજાને શોધી લો, એ બધું થઈ જાય. એટલે ખરેખર પરીક્ષા આવે ત્યારે ખબર પડે. ભગવાનના દેહ છે ત્યારે મળશે. બંનેને દિવ્ય જાણે તેનો સત્સંગ દ્રઢ સમજો. ગોપીઓને તો મનુષ્ય ચરિત્ર દેખીને ભગવાનના પ્રેમની વૃદ્ધિ થઈ. જો મનુષ્ય ચરિત્ર બીજાને તો મનુષ્ય ચરિત્ર જરા ગાય તો ઠેકાણે પડે. આંબા શેઠ રોજ શ્રીજી મહારાજને સવારે 3 વાગે દાંતણ લાતા, અને એક ધારા. પણ એકવાર શ્રીજી મહારાજને અને ખભા ઉપર અધીબા હતા, અધીબાનો સંકલ્પ હતો કે મહારાજ મારા ખભે હાથ મૂકે, તો શ્રીજી ખાલી પસાર થયા ત્યાં હાથ મૂક્યો, એમાં આંબા સાહેબ ડગી ગયા, ડોલી ગયા. તો બીજો ભારે ચરિત્ર કર્યું તો સિદ્ધાર્થ એ ખાલી ખભે હાથ મૂક્યો. પછી ભારતે પાછી જોયું પણ નથી, નહીં તો કોઈ વ્યક્તિને ખભે હાથ મૂકે પાછા જોઈએ આપણે કોણ છે શું છે નિશ્ચય કરી. પણ મહારાજ ફક્ત આમ હાથ મૂકીને ઉતરી ગયા દાદરો, તો શંકા પડી. તો બીજી ભારે આપણે પણ એવું છે, આપણે બધા બેઠા છે, મૂછો તાણીએ, ખબર પડી પરીક્ષા લઈને. પણ પરીક્ષા રાઈટ પુરુષ મળે, ગમે ઠેકાણા વગરના એ વાત નથી. મહારાજ સ્વામી ગુરુ પરંપર એમની વાત નોખી છે, એ દિવ્ય છે. આપણે અલ્હાબાદમાં એક ભાઈ હતા, રાસ રમતા હતા. તો લોકો બુદ્ધિશાળી છે ને, લોકો બુદ્ધિશાળી પૂછે કે તમે આ શું કરો છો, કેમ રાસ રમું છું, કેમ હું કૃષ્ણ છું, કૃષ્ણ એટલે રાસ રમું છું. તો બીજા હરિભક્ત બીજા ભક્તોએ કહ્યું કે મહારાજ તમે રાસ રમો છો બરાબર, એ પણ કૃષ્ણ ભગવાને ખાલી પર્વત ઉપાડ્યો નહોતો, એ ઘણી બધી ક્રિયા કરી. તો તમે આ એક ઢેફો ઉપાડો અને આંગળીમાં ફેરવો, તમે કૃષ્ણ માની ક્યાંથી ફેરવે એનો બાપ ખબર. એટલે મોટા પકડાઈ ગયા, એને ભગવાન થવું સહેલું નથી, થઈ જાય સહેલું થઈ જાય, પણ પછી પોલ બહાર પડે ને ત્યારે ખબર પડે કે આપણે ભગવાન મળ્યા, શ્રીજીમાં સર્વોપરી ભગવાન મળ્યા. આપણે તો કોઈ પ્રશ્ન જ નથી, મહારાજ સ્વામી સંતો બધા મળ્યા છે અને બધા દિવ્ય છે. તમે એમના સંબંધે તમે પણ દિવ્ય છો બધા, ભગવાનની ક્યાં વાત છે. એટલે ભગવાન હોવા જોઈએ. ભગવાનના ચરિત્રોમાં સંદેહ ના થાય તો સાધન માત્ર તેમાં આવી ગયા. પણ બહુ અઘરું છે. આંબા શેઠને એક જરાક થયું તો ડગી ગયા, ભાર ડગી ગયા, કેટલા વર્ષો સુધી આવ્યા. એટલે આપણે પણ ભગવાન પરીક્ષા કરતા નથી,
घर गई परीक्षा करे देख करो आनंद है आप बुद्धि बुद्धि जो तपासी मापी ने મારે આટલા હરિભક્તો આટલામાં છે એ બધા તપાસ ઊંડી કરતા હતા નહીં તો એક એકની દાંડી ઉડી આવે યોગીઓ કહેતા કે આ તો આપણે મહારાજ સાસીમાળ વખતમાં હતા એટલે પાર પડ્યું પણ સીધીમાળના વખતમાં હતા તો કોઈ પાર પડે નહીં મારે એવા એવા ચરિત્ર કર્યા છે એ બધા ઠેકાણે પડી જાય ભગવાનના ચરિત્રમાં સંદેહ ના થાય તો સાધક માત્ર તેમાં આવી ગયા ભગવાનનો આવો દૃઢ નિશ્ચય જેને હૃદયમાં થયો ભગવાનનો જેને દૃઢ નિશ્ચય એ ફરજની ભગવાનનો આવો દૃઢ નિશ્ચય જેને હૃદયમાં થયો તેને સત્સંગનો કેફ વર્તે બે પ્રકારનો કેફ છે એક ખોટો કેફ હોય ખાવા પીવાનો કેફ હોય અને બીજા સાધન મહારાજની ભક્તિ કરેલો કેફ હોય આવો ભક્ત હોય તેને અમે ઘરનો ત્યાગ કરવાનું કહીએ તો પણ સંશય ના થાય મૃત્યુથી પણ ઘર છોડવાનું કામ કઠણ છે પણ ભગવાનને સર્વોપરી સમજે તેને કાંઈ કઠણ નથી એ ભગવાન એમાં કોઈ સંશય ના થાય એ કામ થઈ જાય સદાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે વિષયને માર્ગે આંધરા થવું બહેરા થવું લૂલા થવું એમ થવું પણ આસક્ત ના થવું સ્વામી જેટલી સરળ ભાષામાં મોટા મોટું રહસ્ય સમજાવી દીધું વિષયને માર્ગે આંધરા થવું એટલે આંખું મીચેલી વિષય સામ જોવું નહીં અયોગ્ય વિષય હોય એને સામું જોવું નહીં અને બહેરા થવું કાન બીડી લેવા બહુ અઘરું છે પણ એ જે મોક્ષ હોય ખરું ખરું અને તાન હોય એટલે બહેરા થવું લૂલા થવું એમ થવું લૂલા એટલે વિષયને માર્ગે પ્રયાણ કરવું જ નહીં ટૂંકમાં પાછા જવાનું પણ આસક્ત ન થવું મૂળ છે વિષય મહારાજે વાત કરી જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ એટલે વિષય મનમાંથી કાઢી નાખાય તો અરે એ જરૂર પૂરતો એ તો લેવાય ના નથી અને ઉતરતું રાશિ લેવાય એ વાત જો આપણે તો બહુ અઘરું છે આપણે તો ખરેખર એમ જ પડ્યા છે અને પાછા વરવું એ જ્ઞાનથી કેટલું કરે બધે જ્ઞાને કરી કેટલું પાછા વરે પણ ન ભોગવવું એ ઉપાય છે તો અત્યારે આપણે કેમ કરવું બોલો ઢગલા બંધ વિશે છે અને જ્ઞાનથી પણ કેટલું પાછો વર પહોંચાય એટલે
મુમુક્ષુ હોય, ખફવારો હોય તો જ પાદરું પડે, બાકી તો લેવાઈ જાય. ગમે એવો સારો હોય તો આમ તો ચાખે તો બધું કેટલું, એટલે ટૂંકમાં સ્વામીની ઈચ્છા તો એ જ છે કે વિષયમાંથી પાછા વરવું, કોઈ દેશ વિષય બાજુ જવું નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, આ બ્રહ્માંડના સર્વજીવને ખવડાવવું તે કરતાં એક ભગવદ્ગીતા જમાડવું એ અધિક છે. જો હવે બીજા તો બીજાને જમાડીએ એ કેવા હોય, કેવા મનમાં વિચારો હોય એને જમાડીએ શું ફાયદો થાય. એક ભગવદ્ગીતા જેને મહારાજ સ્વામી નિષ્ઠા છે અને ભગવાન બાજુ જે પ્રયાણ કરે છે એને જમાડવા, અને આપણા હરિભક્તો છે એવા, એકવાર એક હરિભક્તે બીજા બધા આમ કરવું તેમ કરવું એવું બધી વાત જણાવી તો એને કાંઈક ન કર્યું, પણ પાંચ હરિ બાળકોને જમાડ્યા તો બધું આવી ગયું. એટલે ભગવદ્ગીતા એ મહારાજ સ્વામી નિષ્ઠાવાળો હોય, સ્વામિનારાયણ ભગવાન નિષ્ઠાવાળો હોય અને ધર્મ નિંપાડતો હોય એને જમાડવા તો આપણને ફળ મળે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કહીએ, ખટરસમાં રહ્યા અને જલેબીમાં ગયા. શ્રીજી મહારાજે શરૂ શરૂમાં સંતો પરમહંસો પાસે ખૂબ તપ કરાવ્યા હતા. ભોજનના છ છ ભોજનના છ અને છ રસનો ત્યાગ રાખવો તે ખટરસ વર્તમાન ગણાય. તેવા આકરા વર્તમાન પાળનારા ઘણા સાધુ હતા. પછી મહારાજે પ્રકરણ ફેરવ્યું ને સૌને મિષ્ટાન જમાડવાનું શરૂ કર્યું. તેમાં અતિ વૈરાગવાળાને આ ન રૂચ્યું ને સત્સંગ છોડી જતા રહ્યા. જે કરવાનું હતું સત્સંગ રાખવાનું હતું, ગમે ભોગે સત્સંગ રાખતું, સત્સંગ છોડી ગયા. ક્યાં ગયા છે ને શું કરતા હશે સત્સંગ છોડીને? તે એટલે વેગવાળા હોય અને અણસમજણ હોય. મહારાજે મારે જે આપે શ્રીજી મારી પ્રસાદી કહેવાય, એ રોટલો આપે તો રોટલો અને જલેબી આપે જલેબી, મહારાજની પ્રસાદી ક્યાંથી? એ પ્રસાદી મહિમા સમજ્યા હોય તો, પણ પદાર્થનો મહિમા સમજ્યો હોય અને જો મારે તપ કરાવ્યું બધું કરાવ્યું કટરસના નિયમ આપ્યા એ બધું પાલન કરીને, પણ મારા જે મિષ્ટાન આપ્યું એ જો સમજણ નથી, અણસમજણ. પ્રસાદી ક્યાંથી ભગવાનની એ આપે? જો ખીમિયાનને એવું થયું, મુક્તાંત થઈને બહુ ભાર ખીમેનંદ, કેટલા વર્ષોથી ધારણા પારણા કરે તો મહારાજને કહું, મહારાજ હવે ખીમેનંદને બંધ કરાવો, તમે ભગવાન જ્યાં ભગવાન મળ્યા, હવે સાધન બધા થઈ રહ્યા. તો કહે કે હા લાવજો, એમને લાવજો વાત કરીશ. પણ જે દિવસ ઉપવાસ હતો તે દિવસ લાવ્યા અને મહારાજે થાર આપ્યો, લો થાર, આજથી બધા તમારા નિયમ પૂર્યા અને જેટલા વર્ષો તમે રહેશો એ બધા ધારણા પારણાના પાલનના નિયમ અમે ગણી લઈશું.
अपन के थार रूपी माया आई, थार रूपी माया कई समझन के जिमेदा भाव ब्रह्मादिक प्रसादी इच्छा है से, अरे आखा ब्रह्मांड में महाराज ने प्रसादी क्या थी, तो थार रूपी माया माया पर थी, थार रूपी माया आई એટલે ભગવાનમાં કેટલો એટલે મન મોજી મન વાત કરતા હતા એટલે આ સમજ પડી નહીં. પરંતુ જેમણે કેવળ શ્રીજીની મૂર્તિનું સુખ લીધું તેઓ આ પ્રકરણમાંથી પાર ઉતરી ગયા. ટાળી અગ્નિ એટલે હિમ, એટલે એટલે આ જે મહારાજનો મહિમા ખરેખર પ્રસાદી મહિમા સમજતા હતા, મહારાજની મૂર્તિનું સુખ લીધું તે આ પ્રકરણમાંથી પાસ થયા. એટલે ભગવાન રાખવાના હતા, બીજું કંઈ નહીં, ગમે એમ કંઈ ભગવાન જેમ જે ઈચ્છા હોય એ રીતે રહેવું જોઈએ. ભગવાનને મૂકીને બીજા બીજા તપ નિયમમાં પડ્યા. સ્વામિનારાયણ હરિ સ્વામી વાત કરી છે, મહારાજ કહેતા જે હરિભક્ત કોઈ રીતે સુખ્યા થતા નથી, હરિભક્ત કોઈ રીતે સુખ્યા થતા નથી. આ સ્વામીનો અનુભવની વાત છે, સ્વામી અનુભવની વાત કરે. હરિભક્ત કોઈ રીતે સુખ્યા થાય તે જો રૂપિયા આપીએ તો દર્શન કરવા નવરા થતા નથી. જો ખરેખર અમે તો જોયા છે, પૈસા તો તપ ત્યાગ બધું હોય બધું ફરી જાય અને બધી કાંઈ ન રહે, રૂપિયા આપીએ દર્શન કરવા નવરા થતા નથી. ને ગરીબ રાખીએ તો કહેશે જે ભાતું ના મળે શું દર્શન, શું દર્શન જઈએ. અને ગરીબ રાખે તો તેર સાત સાધે તેર તૂટે એવું બધું હોય તો કે શું દર્શન કરીએ, શાના દર્શન, આ ખાવાનું તો મળતું નથી, એ રીતે વાત કરે. માટે બે વાતે જીવ ભગવાનને ભસતા નથી, એટલે જો ખરેખર મોક્ષ હોય એકાંતિકપણું હોય તો ભગવાન ભજાય, ગમે એ પૈસે ભજાય, નહીં તો પૈસાના ઢગલા હોય તો એના ભજાય કે નવરા થતા. અને ગરીબ રાખીએ તો કે શું દર્શન જોઈએ, ખાવાનું તો મળતું નથી, એ રીતે. માટે બે વાતે જીવ ભગવાનને ભજતા નથી, તે સારું ચાર ઉપાય કરીએ છીએ. તે સામ જે વાતો કરીએ છીએ, ને દામ જે ભગવાન આપીએ છીએ, ને ભેદ જે સર્વે ખોટું કરીએ છીએ, ને દંડ જે જમપુરીના દુઃખ દેખાડીએ છીએ એમ કરીએ છીએ. આવી વાત બધું આપણા લાભમાં જ છે, ચાર દંડ દેખાય પણ આપણા મોક્ષ હોય તો સૌરૂપ પડે, સૌરૂપ લે. સામ જે વાતો કરીએ છીએ, વાતો કરે, ને દામ જે ભગવાન આપીએ છીએ, ને ભેદ જે સર્વે ખોટું કરીએ છીએ. ભેદ આપણે જુદા અર્થમાં આપણે બધી વાત કરીએ, શામ દામ ભેદ ને દંડ એટલે પનિશમેન્ટ સજા, એ ભાવમાં આપણે લઈએ. પણ સ્વામી સુંદર વાત કરી, બધા આપણા લાભમાં છે, સમજણ હોય તો બધા જે સર્વે ખોટું કરીએ છીએ એટલે બધું જમપુરીને દુઃખ દેખાય ને બધું કરીએ,
ને દંડ જે જમપુરીના દુઃખ દેખાડીએ છીએ, જમપુરી એ પણ બીકને મારે પાછા ભગવાન બાજુ વરે એટલે ચાર ઉપાય કરીએ છીએ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સત્સંગમાં કેટલાક મુક્ત છે તેમાં કેટલાક ભેદ છે. બધા મુક્ત તો છે, બધા જે ભગવાન સંબંધ થયો, સંતનો સંબંધ થયો, એ બધા મુક્ત છે, મુક્તમાં ગણાય. કેમ કે જેતે દિવસે એ મુક્તની પંક્તિમાં ભરવાનું છે અને અખંડ સુખી રહેવાનું છે. તો બધા પણ અહીંયા જે અહીં પૃથ્વી પર જે મુક્ત છે એમાં ભેદ પાડે છે. તો આ કેટલાક મુક્ત તો મંદિર મેળવીને ધર્મશાળા કરાવે એવા છે, સારું છે. ભગવાન સંબંધી બધું મેળવ્યું મંદિરે કરાવે કારખાને. ને કેટલાક ખેતર વાડી બાગ બગીચા કરે એવા છે, કેટલાક આ બધે આપણે જુદા જુદા અંગ હોય એ પ્રમાણે લઈ લે ને કરે. ને કેટલાક તો દ્રવ્યનું ઉપાર્જન કરે એવા હોય. જેવા સ્વામી મુદ્દાની વાત કરી, આ બધા ખોટા નહીં રહ્યા, આ બધા જ કામના છે, પણ ભેદ પાડે છે. અને કેટલાક ગામ ગરાસ કરે એવા હોય, એ સર્વ પ્રકારના મુક્ત તો ગણાય, પણ આવા મુક્ત થોડા જે ઉપાસના આજ્ઞા અને જ્ઞાન એ ત્રણ વાત પ્રવર્તાવે. આ એકાંતિકપણાની વાત એ બધું સારું છે, ભગવાન સુધી ક્રિયા છે, પણ એ બધા પોતપોતે રુચિ પ્રમાણે લઈ માંડે. પણ આ ચાર પ્રકારનું મુક્ત છે એ પણ આવા મુક્ત થોડા જે ઉપાસના આજ્ઞા અને જ્ઞાન એ ત્રણ વાત પ્રવર્તાવે, જે નિષ્ઠા એકાંતિક પણ પ્રવર્તાવે એવા બધા થોડા એ જાજા મળે નહીં. લાખમાં લાદે નહીં, કરોડમાં કોક એવા છે, એટલે આવા બહુ છે. પણ તે પ્રવર્તાવે એવા મુક્ત થોડા, જે લાખમાં લાદે નહીં, કરોડમાં કોક એ બધા આવા મુક્ત બહુ થોડા. પણ માલ તો એમાં જ છે. ને આ વાત વારે વારે વિચારી વિચારી નિર્ધાર કર્યો છે તે કહો સ્વામી. વાત આ વાત વારે વારે વિચારી વિચારીને નિર્ધાર કર્યો છે તે કહો સ્વામી. આ મુદ્દો આ લાય છે કે અમે એમને નથી કહેતા, બધું જાણી વિચારીને વારે વારે વિચારીને અને તમને સારું સાર આપવામાં આપીએ છીએ. ને આ વાત વારે વારે વિચારી વિચારી નિર્ધાર કરતી કહું સ્વામી. એટલે રહસ્ય અભિપ્રાય એના ઉપર ગયા. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે, મોટા સાધુ સાથે જીવ બાંધ્યો હોય ને તેને કોઈ દેશકાળ લાગે ને સત્સંગમાંથી જવું પડે એવું હોય તો પણ તેનું પ્રાયશ્ચિત કરવાનું એ સંત પોતાને માથે લે, અથવા તેને પ્રાયશ્ચિત કરવાનું બળ આપે, અથવા છેલ્લી વારે એને રોગ પ્રેરણ પણ સત્સંગમાં રાખે, પણ એને જવા દે નહીં. જો સત્સંગનો મહિમા, સત્સંગ કેવી વસ્તુ છે, સત્સંગ સત્સંગમાં ઠેઠ મહારાજને ચરણમાં પહોંચાડી દે સત્સંગ. ખરેખરો સત્સંગ કરે આપણે કહીએ એવો સત્સંગ નહીં, પણ ખરેખરો જે સત્સંગનો અર્થ સરે એવા એવો સત્સંગ કર્યો હોય એ આપણને ઠેઠ મહારાજ પાસે પહોંચાડી દે. મોટા સાધુ સાથે જીવ બાંધ્યો ને તેને કોઈક દેશકાળ લાગે અને સત્સંગમાંથી જવું પડે એવું હોય. પણ મોટા સાથે જીવ જવડ્યો હોય તો
એકટા સાથે જીવ બાંધ્યો હોય તેને બીજાને તો જેને મોટા સાથે જીવ બાંધ્યો નથી એની વાત તો જુદી છે, એ ગમે એમ થાય. પણ મોટા સાથે જીવ બાંધ્યો હોય તો એને ગમે એમ કંઈ સત્સંગમાં રાખે, એટલે દેશ કાળ લાગે સત્સંગમાં જવું પડે એવું હોય તો પણ તેનું પ્રાયશ્ચિત કરવાનું એ સંત પોતાને માથે લે, સંત પોતાને માથે લઈ લે. એને એની તાકાત ના હોય, એની ઈચ્છા ના હોય તો મોટા સાધુ પોતાને માથે લઈ લે, અથવા તેને પ્રાયશ્ચિત કરવાનું બળ આપે, અથવા તેને પ્રાયશ્ચિત કરવાનું બળ આપે, અથવા છેલ્લી વારે એને રોગ પ્રેરણ પણ સત્સંગ રાખે. જેવા મોટા પુરુષ કેવા દયાળ, એમાં જીવ બાંધ્યો હોય તો આ બધી વાત થાય. રોગ પ્રેરણ પણ એને સત્સંગ રાખે, રોગ હોય તો આગું પાછું ન થાય, અને ભજન ભક્તિ કરે, અને ભજન ભક્તિ ના કરે પણ તો એ રૂપ પ્રેરીને, એટલે પણ પાછી વૃત્તિ એને સત્સંગમાં રાખે, એટલે મોટા પુરુષના ફાયદો, મોટા જીવ બાંધ્યો હોય તો આ ફાયદા. રોગ પ્રેરણ પણ સત્સંગમાં રાખે ખરા. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી જય. જેના હૈયામાં જગત પ્રધાન હોય તે બીજાના હૈયામાં જગત શું કાઢશે? જગત પ્રધાન એટલે સાધુમાં એ ગ્રહસ્થ એકલા, સાધુમાં જેને જગત પ્રધાન હોય, જગતની વાતો કરતા હોય, જગતનું રસ લેતા હોય, જગતની ચર્ચા કરતા હોય, એ સાધુ હોય તો એ ભલે સાધુ હોય પણ જગત કાઢશે નહીં, બીજાના જીવન ક્યાંથી કાઢશે? નહીં જ કાઢે. ને ત્યાગી ગ્રહસ્થ હોય પણ પોતાની સમજણ પ્રમાણે બીજાને સમજાવે. સૌને એમ છે જે મારા જેવું સમજે તો ઠીક. આ મોટું અભિયાન છે. આપણે દરેકને આપણે પ્રવચન કરતા હોઈએ તોય એમાં આ ભાવ હોય કે મારા જેવું સમજે તો ઠીક, પણ એ વાત બરાબર નથી. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કહીએ. સંગ કરવામાં અને સત્સંગ કરનારામાં પણ બહુ ભેદ છે. સંગ કરનારામાં અને સંગ કરવામાં અને સત્સંગ કરનારામાં બહુ ભેદ છે. જમીન અસરનો ભેદ છે. કેમ જે મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો ને ગ્રહસ્થે પણ કર્યો, પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે. શ્રીજી મહારાજનો સમાગમ તો ગ્રહસ્થો પણ અને ત્યાગી પણ સમાગમ કર્યો છે, પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે. અનંત ભેદ ને સમાગમ કરો ને ભેળું રહેવું તેમાં પણ ઘણો ફેર છે. સમાગમ કરો ને ભેગું રહેવું તો એમાં ઘણો ભેદ છે. જેમ ગાયના આવોમાં ઈતરણી રહે છે પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી, ને વાછરું છે તે છેટે રહે છે તો પણ તેને દૂધનો સ્વાદ આવે છે.
સ્વાઈ સુંદર દ્રષ્ટાંત આપીને વાત કરી કે આપણે બધા રહીએ છીએ પણ આનંદ ભેદ પડે છે, કેમ કે જેવી સમજણ, જેવો અનુભવ, જેવું એને કહીને આનંદ મહારાજનું ભલે મહારાજનું સમાગમ કર્યો બધા પણ ઘણો ભેદ પડ્યો છે, આનંદ ભેદ પડ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, નિરંતર સર્વક્રિયામાં પાછું વાળીને જોવું છે, મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરવું. આપણે ઘણી વખત બહુ જોયા કરીએ તો એમ થાય કે હવે બીજું શું જોવું,

ને આપણે સુબ્રમણ્યમે પૂછ્યું કે તમારો બીજો શું પ્રોજેક્ટ? કથા વાર્તા સમાગમ. તો જો એ સ્વામીના અંતરમાં છે, સહેજે સહેજે વિચારવું પડ્યું, સહજ સ્વભાવે આ વાત નીકળી કે અમે ભગવાન ભજવાનું છે, બીજું શું કરવાનું છે? નિરંતર સરક્રિયા પાછું વારીને જોવું જોઈએ, મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું? મારે ભગવાન ભજવા છે એ અનુસંધાન રહેવું જોઈએ, અને હું શું કરું છું એ અંતર્દૃષ્ટિની વાત છે. અને સખત અંતર્દૃષ્ટિ, અંતર્દૃષ્ટિની સખત અંતર્દૃષ્ટિની વાત છે કે આ હું ભગવાન ભજવા આવ્યો છું ને આ બધું શું ચાલે છે એમ નિરંતર તપાસ કરવું. નહીં તો ફંટાઈ જાય, આ નિરંતર તપાસ ન કરીએ તો ફંટાઈ જાય, અને તમને એમ લાગે કે હું ભગવાન ભજું છું, ભગવાન સંબંધી ક્રિયા કરું છું, પણ એ બધું ભગવાન ભજવા બહુ સાવ જુદી છે. અને જેતલપુરના અષ્ટોત્તરમાં કે ભગવાન ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી. શ્રીજી મહારાજે વાત કરી એ બહુ આ અણી તલવારની અણી જેવું છે આ કામકાજ. સારધાર આપણે ભગવાન ભજવાની વાત એ અંતરમાં તો પ્રમુખ સાહેબ મહારાજે સહજ સહજ આ વાત નીકળી, એટલે એમને તો નક્કી જ કર્યું છે ભગવાન ભજવાનું છે, બીજું કાંઈ નહીં. તો આપણે એવી રીતે થવું જોઈએ ભગવાન ભજવાન. બીજી કોઈ વાતમાં આપણે ધ્યાન ના આપવું, ભગવાન ભજવાનું જ કામ છે. સ્વામિનારાયણ હરે સ્વામે વાત કરી છે, નિરંતર સ્વરૂપ પાછું વાળીને જોવું છે, મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરું. આ ભગવાન ભજવાની વાત એ અંતરમાં ઠરી અને પાકી પાકે પાએ આપણે દ્રઢ કરી કે મારે ભગવાન જ ભજવા છે, બીજું કાંઈ કરવું નથી. બીજું બધું થવાનું છે, થશે, પણ ભગવાન ભજવાનું કામ બહુ મોટું છે. સ્વામિનારાયણ હરે સ્વયં વાત કરી છે, સત્સંગ કરવામાં અને સમજવામાં ઘણી કસર રહી જાય છે. સત્સંગ કરવામાં અને સમજવામાં ઘણી કસર રહી છે. કેમ જે મહારાજ બિરાજતા ત્યાં દર્શન થતા હોય તો એટલી વાર 10-20 સાધુ તો ઘડીએ છેટે જાતા નહીં, ને ગમે એટલો શાક લાગ્યો હોય પણ રાતે દર્શન થતા હોય તો આખી રાત દર્શન કરતા, ને કેટલાક સુખે સૂઈ રહેતા, એમ સમજણમાં ઘણો ભેદ છે. સુખે સૂઈ રહેતા મારા ભલે વાત કરતા હોય ગમે હોય, પણ એમને ચહ ચહ સુખ આવતું હોય ઊંઘનું, સમાગમનું નહીં. પણ જે ખણા ખપવારા હોય ખરેખર તો આખી રાત, મહારાજ વાત કે તો આખી રાત જાગતા, અને જાગતા એટલે નહીં આમ ઝોલા ખાતા ખાતા જાગતા નહીં, પણ ખરેખર અંદર પરોવાઈ જતા હોય મહારાજની વાત, મારા સાથે એક રસ થઈ જતા અને એ રીતે સાંભળતા. સ્વામિનારાયણ હરે સ્વયં વાત કરી છે, મુક્ષુને તો નિરંતર હોકારા કરનારા જોઈએ. મુક્ષુ બીજાની વાત નથી, જે મુક્ષુ હોય એમાં ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય બધા મુક્ષુ નામ પડ્યું, તો મુક્ષુને નિરંતર હોકારા કરનારા જોઈએ.

0: તે હોય તો પ્રભુ ભજાય, નીકળતો જેમ વાળામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થાય. નિરંતર હોકારા પડકારા કરનારા જોઈએ. એટલે ભગવાન મહારાજ સ્વામી એમ સમજાવે છે આપણને કે ભગવાનમાં જ જોડાવું જોઈએ, બીજે કાંઈ જોડાવું નહીં. એ નિરંતર તો આ બધું કામ થાય. મોક્ષને તો નિરંતર હોકારા કરના જોઈએ, તે હોય તો પ્રભુ ભજાય, નીકળતો જેમ વાળામાંથી વાઘ બકરું પડી જાય એમ થાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી દે. બ્રહ્મ ઋષિને રાજ ઋષિ, ત્યાં બ્રહ્મ ઋષિનો માર્ગ ઉત્તમ છે પણ તે કઠણ છે, ને રાજ ઋષિનો માર્ગ મુખ્ય છે, બહુધા એ જ પાર પાડે એવો છે. અને વિદ્યાઓ તો ઘણી છે પણ ભણવા જેવી તો બ્રહ્મ વિદ્યા છે. યોગીઓ ઘણી વાર કહેતા બ્રહ્મ વિદ્યા ભણવા જેવી તો બ્રહ્મ વિદ્યા છે. સ્વામી કોલેજમાં ગયા હતા, નારાયણ ભગતની કોલેજ, અને પછી બધી સ્વામી તપાસ કરી, બધી એ લોકો બધી ઘણી બધી વાત કરી. સ્વામી કંઈક ભણવા જે તે બ્રહ્મ વિદ્યા છે. એલા ફીફા એ ત્યાંથી જ બીજ નાખી દીધેલા કોઠારી સ્વામીને, આપણે વિરક્ષાર સ્વામી પહેલાંથી જ બીજ નાખી દીધેલા કે ભણવા જઈએ તો બ્રહ્મ વિદ્યા. અને એમાંથી જ બધું ઘણું ફેર પડી ગયું, માર્ગ જ બદલી નાખ્યો. બ્રહ્મ ઋષિ રાજ ઋષિ, ત્યાં બ્રહ્મ ઋષિનો માર્ગ ઉત્તમ છે પણ તે કઠણ છે, ને રાજ ઋષિનો માર્ગ મુખ્ય છે, ને બહુધા એ જ પાર પડે એવો છે. અને વિદ્યાઓ તો ઘણી છે પણ ભણવા જેવી તો બ્રહ્મ વિદ્યા છે, ને એમાં જ માલ છે, ને અંતે એમ કર્યા વિના છૂટકો નથી. અંતે ગમે સરવારો કરી કહીને આપે ઉત્તર આવીએ છેવટે. તો સ્વામીએ કહ્યું કે બધું ઘણું બધું કરો તમે, પણ આ બ્રહ્મ વિદ્યા ભણ્યા સિવાય છૂટકો જ નથી, અને એમાં જ માલ છે, અને એ જ સરવારૂપે આવશે. પણ જીવ એ માર્ગે ચાલતા નથી. સ્વામી બધી ઘણી બધી વાતો કરે છે, આપણને કરે છે, પ્રમુખ સ્વામી મહારાજ યોગીઓ પણ બધી ઘણી વાતો કરી છે, પણ એ માર્ગે ચાલતું જ નથી. ગમે એમ હોય છટકબારી આપણે મનમાં ના હોય પણ તો એ થઈ જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતા પણ અધિક છે. મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતા પણ અધિક છે. કેમ જી, ભગવાન તો મનુષ્ય રીતે કરે, તેથી સમજણની કસર હોય તો સંશય થઈ જાય ને અવરું પડે, માટે સાધુનો સમાગમ અધિક છે. ને દસ હજાર રૂપિયા ખર્ચે તે કરતાં મંદિરના રોટલા ખાઈને સાધુનો સમાગમ કરે ને સમજવા માંડે તો અધિક છે. કેમ કે ઓલ્યાને દેશકાળ લાગે. પણ ઓલાને દેશકાળ લાગે પણ આને દેશકાળ ના લાગે, તે મહારાજે કહ્યું છે. જે સત્સંગે કરીને વશ થાઉં છું એવો બીજે સાધને કંઈ વશ થતો નથી. જો મહારાજે પણ પડે વાત કરી છે કે સત્સંગ કંઈ વશ થાઉં છું એવા બીજા સાધને કંઈ વશ થતો નથી. સત્સંગ મુખ્ય છે, એટલે સત્સંગ મન દઈને કરવે. બેઠા હોઈએ, સત્સંગ વાતો સાંભળતા હોઈએ, એ ના કહેવાય, સત્સંગ ના કહેવાય. મન લઈને, ખરેખર ધ્યાન આપીને અને શું વાત થાય છે એ પોતે અપનાવે, એવી રીતે સત્સંગ કરે, તો મારે કે એવી રીતે મહારાજે વાત કરી. સત્સંગને વર્ષ થવો છે એવો બીજો સાધન કંઈ વર્ષ, એટલે આવો સત્સંગ, આવી રીતે સત્સંગ કરતો હોય એ ભગવાન એને વશ થઈ જાય છે. એ સત્સંગ કરે તો સંસારમાંથી પણ મૂકાઈ જાય, અને ખરેખર સત્સંગ કરે તો જો આપણે આવ્યા તો આપણે હેતથી, પ્રીતથી આવ્યા છે, સમજણથી આ સત્સંગ કરીને નથી આવ્યા, એટલે ઘણી કસર રહી જાય છે અને આડાવરી ડોલાય છે અને માન, ઈર્ષ્યા, કપટ, છળ એ બધું અંતરમાં રહે છે. એટલે સત્સંગનો વાંક નથી, સત્સંગ ખરેખર કરે તો સંસાર મૂકાઈ જાય, સંસાર મૂકાઈ જાય, જ્યાં હોય ત્યાં સંસાર મૂકાઈ જાય. એ સાધુ થયો તો જ મૂકી જાય એવું નથી, ગમે ત્યાં હોય, પણ ખરેખર સમાગમ કરે તો આ સત્સંગ સંસારમાંથી પણ મૂકાઈ જાય એવી વાત છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. યોગી બાબાના વખતમાં ભગતજી મહારાજનું જીવન ચરિત્ર બહાર પડવાનું હતું, એટલે યોગી બાપાએ એક હરિભક્તને બોલાયા અને એમને કહ્યું કે તમે 2000 રૂપિયા આપી દો તો આ ભગતજી મારું જીવન ચરિત્ર છપાશે અને બહુ મોટી સેવા થશે. અને થોડી આનાકાની કે ના પાડી દીધી, યોગી બાપાને ના પાડી દીધી. હવે અને એટલો ખર્ચ તો રસોઈ આપવામાં થતું હતું, પણ એમને સમજ ના પડી. પછી તો બીજા હરિભગત, બધા 10 હરિભગત તૈયાર હતા, એટલે એમને તો એ બાપાએ એમને કહ્યું તરત હા પાડી દી, પણ ઓલા હરિભગત સમજ્યા નહીં. તો જો આપણે 15 પાઉન્ડ છે, 15 પાઉન્ડ તો ક્યાંય વેરાઈ જાય છે, ખબર ના પડે. આમ પણ આમાં દ્રષ્ટિ ના આપવા છે કે આપણા વસાવ આટલું કિંમતી ગ્રંથ છે, મહારાજનું મહિમા છે અંદર, બીજો બધો કચરો ભેગો કરીએ. અલા આપણે અમેરિકામાં તત્વજ્ઞાની આવ્યા હતા, એમને કહું કે 90% જે સાહિત્ય વાંચીએ છીએ આપણે બધું બુદ્ધિ ભ્રષ્ટ કરે એવું છે, જાહેરમાં બધે ઓથેન્ટિકલી, અને 9% તો બધું જે છે, અને આ 1% વાળી વાત આ પરમતત્વ લખી છે, 1% વાળી વાત છે, એ તો મહારાજનું મહિમા, મહારાજનું અધિકાર્ય અને મારી તત્વજ્ઞાન સંક્ષિપ્તમાં બધું બહુ સારી રીતે લખ્યું છે. એટલે વસાવું તો ખરું પણ વાંચવું ખરું, અને ઘરા જેવું છે. શ્રીહરિએ બાપુભાઈના દરબારમાં મચ્છાઓમાં વાત કરતા કહ્યું, મચ્છાઓ તો બધું બહુ મોટું પ્રકરણ છે ભાઈબાનું, મહારાજને પાછા પડ્યા એવા ભક્ત હતા. એટલે ત્યાં મહારાજ વાત કરે છે, ત્યાગી અને ગ્રહી, ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું, સીધી સાદી વાત છે પણ તત્વજ્ઞાન છે, આપણને ખબર ના પડે પણ તત્વજ્ઞાન છે. આ સામાન્ય પર આપણે બોલતા હોઈએ છીએ, પણ મહારાજે મહારાજના મુખમાંથી નીકળ્યું તત્વજ્ઞાન, વેદવાણી આ બધું છે. ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું, જો બધું ઘણું બધું આવી જાય છે, એકબીજાનું હિત ઈચ્છવું એટલે. અને આ એક વાતમાં તો એકાંતિક થઈ જવાય, એકબીજાનું હિત ઈચ્છું. જે હરિભક્તનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. જો પછી મહારાજે તો ખાલી આજ્ઞા નથી કરી, મહારાજે કહે કે જે હરિભક્તનું હિત ઈચ્છે, જે હરિભક્તનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. મારે સર્ટિફિકેટ આવે એટલે આપણે અહીંયા ડખો થાય છે. ભગવાન અને સંતમાં તો વાંધો આવતો નથી, પણ હરિભક્તને અંદર અંદર બધું પ્રશ્ન રહે છે, પ્રોબ્લેમ રહે છે, એટલે એ દૂર કરું. હરિભક્ત એ ભગવાનને તુલે આવે, હરિભક્તનું હિત ઈચ્છું અને એ સમાન કોઈ હરિભક્ત નથી. કેટલી સરસ વાત કરી. આપણે બધું કરીએ છીએ, કરવાનું છે, તિલક ચાલોક પૂજા આ બધા બધા, પણ આ વાત રહી જાય છે. અને બે વાત કરવાની છે, હરિભક્તનું હિત ઈચ્છું એ કરું અને તિલક ચાલોક પૂજા પાઠ એ કરું, નહીં તો આ એક કરીને બીજું મૂકી દે, બીજું મૂકીને આ એક મૂકી દે, એવું નહીં. પણ આ તો આ સરસ ઉત્તમ ભાઈ છે, મહારાજને ગમતું છે. મહારાજ કે તે સમાન કોઈ હરિભક્ત નથી, મહારાજ સર્ટિફાઈ કરે છે. તો આ સર્ટિફિકેટ લેવા જેવું છે. અને થોડુંક જ દ્રષ્ટિમાં ફેરફાર કરે એટલે આવી જાય. આપણે દિવ્ય દ્રષ્ટિ રાખવાની છે, દિવ્ય દ્રષ્ટિ રાખે દ્રષ્ટિ પલટી જાય, અલૌકિકથી અલૌકિક ભાવમાં આવી જાય અને એને કંઈ કેટલો બધો લાભ થાય. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન એમનો રાજીપો, અને એમનો તો એક જરાક રાજીપો હોય ને તો કેટલું કામ થાય. તો આમાં તો મેં કહ્યું તે સમાન કોઈ હરિભક્ત નથી, એનો કેટલો રાજીપો છે. આ વિચાર જ એવા છે, દ્રઢ કરવા જેવી વિચાર જ દ્રઢ. આ સત્સંગ આમાં બહાર જાય, હરિભક્ત માટે વેર હોય, દ્વેષ હોય, અથવા એલર્જી હોય, અથવા ના ગમતું હોય, રુચિ ના હોય હરિભક્ત માટે, એ સત્સંગમાં ના કહે. સત્સંગમાં આવી બધી વાત ચાલે જ નહીં, સત્સંગ જ આ છે. અને આ સિવાય જે બધું આપણો કચરો ભેગો કરીએ છીએ, માન, ઈર્ષા, અદેખાઈ, એ સત્સંગ જ નથી. ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. તમે હિત ઈચ્છો અને ઓલો ના ઈચ્છે તોય કામનું નહીં. બંને અરસપરસની વાત છે. પછી એમાં કેટલી મજા આવે, એક સામાન્ય હોય ને, તમારે કોઈ સાથે વેર હોય અને સમી જાય. જો આપણે કોર્ટે ચડીએ, કોર્ટમાં શું છે, એક જણ હારે ને એક જણ જીતે, બેમાંથી એક થાય, કોઈ હારે ને કોઈ જીતે કોર્ટમાં. પણ સમાધાનમાં કેટલી સુંદર વસ્તુ, સમાધાન એટલે બેને બે રાજી થાય અને બેનું કામ થાય અને વેર ઉત્પન્ન થાય. ઓલા કોર્ટમાં તો એક જણને વેર થાય, એક જણને બે જણને અરસપર વેર થાય, અને સમાધાન વસ્તુ આવી છે. તો મહારાજ જે વાત બધી કરે છે, સમાધાનની વાત કરે છે બધી વાત. તમે બાંધછોડ કરી, આ કરી, બીજાને માફી કાપી, બીજાને ક્ષમા કરવી, એ આયુની વાત છે. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન કરવું. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન કરવું, અસમ સુરત ભાવિકતાની વાત છે. હવે આ બધી વાત જીવનમાં આવે અને લાવવું જ પડશે, છૂટકો જ નથી. આપણે ધણીનો કોઈ ધણી છે, હવે એમની આગળ આપણે શું હિસાબમાં, મહારાજની આગળ શું ગણતરીમાં આપણે, અને કોણ પૂછે છે તમને? આ જગતમાં જાઓ, કોઈ ઘરના બૈરા જ પૂછતા નથી. હવે તો આમ ઠાસ મારીને આમ કરીએ એ ના ચાલે. આ સત્સંગમાં તો નમ્રપણે, દાસપણે, નિર્માની ભાવ એ બધું રાખીને આ સત્સંગ કરવો. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈએ છીએ. લો, ભગવાન પૂર્ણનારાયણ બધા આપણે સગરામ ભાંગરી એના કૂવામાં મહારાજ એન્ટર થયા રાતના 2 વાગે. ઓલા બાજુમાં શેઠિયાનું ઘર હતું, ત્યાં મહારાજ ત્યાગ કરીને અને સગરામ વાઘરીના ઝૂંપડામાં પ્રવેશ કર્યો, અને એ તો કેટલો જ આનંદ થયો. એટલે આવા ભગવાન જેને રાજી કરવાના છે એમને ઉદાસ કરવા ક્યારે મળ્યા નથી, ક્યારે મળ્યા નથી. પહેલી વાર આ ભગવાન મળ્યા, અને એટલે ગુરુઓ આપણને મળ્યા, ગુણાતીત ગુરુઓ મળ્યા, એ બધા એમને કોરાજી કરવા. કેવી વાત, હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ના કરો. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈએ છીએ. અંદર અંદર તમારો મામલો છે અને ભગવાન ઉદાસ થાય છે. કેવું કહે, તમારે બેને ખટપટ હોય, કંઈ ગમતું ના હોય, અરુચિ હોય, એ બધું, અને ભગવાન ઉદાસ થાય છે. શોર્ટ ત્યાં ભગવાન લાગે, અને કેટલો શોર્ટ લાગે છે, ફ્યુઝ ઓફ, એટલે મેઇન ફ્યુઝ ઉડી જાય એવો શોર્ટ લાગે. ઉદાસ થઈએ છીએ. ભગવાનને રાજી કરવાની વાત છે, ઉદાસ કરવાનું કહ્યું, શું સમજે આપણે? તો જો મહારાજ કહે છે, આટલી જ વાતથી ઉદાસ થઈએ છીએ, આટલી જ વાત, વધારે ધર્મ નિયમ લોપવાની બધી બીજી વાત નહીં, એ તો છે જ. પણ આમાં હરિજન ઉપર જે વેર રાખે છે, સત્સંગમાં તો આ લોકમાં નથી હોતું. સજ્જન પુરુષો હોય, સજ્જન એ કોઈ દિવસે આવી વેર રાખતા નથી, ક્ષમા કરે છે. અને આપણે સાયન્સ અત્યારે ડિક્લેર કરે છે, ફોરગીવ એન્ડ ફોરગેટ. એમાં ઓલાને તો જે થાય, પણ તમને પરમ શાંતિ થાય ફોરગીવ એન્ડ ફોરગેટમાં. તો જે મહારાજ એ બધી વાત કહે, તો આ સત્સંગમાં વેર રાખે કેટલી કેટલી નીચ કોટીની વાત. સત્સંગમાં વેર, અને મહારાજ તરત જ ફળ આપે તેને દેખીને અમે ઉદાસ થઈએ છીએ. આવો જે હોય કોઈ સત્સંગી માટે, કોઈ બીજા સત્સંગીને વેર હોય, તો મારે કહે અમે તરત ઉદાસ થઈએ છીએ, તરત. અન્ન વસ્ત્ર સન્માન તથા દેહ સુખને માટે અમે ક્યારે ઉદાસી થતી નથી. આ અમારી પ્રકૃતિ છે. બીજા મહારાજ પોતાની સગવડ માટે ક્યારે ઉદાસીનતા આવી નથી, પણ આપણે હરિભક્તો અંદર અંદર આવી રીતે વેર રાખે એમાં કે અમે ઉદાસીન થઈ છે. યોગીઓ પાસે ને અમદાવાદ હતા અને બે હરિભગતને જામેલી અને કોઈ દિવસ સમાધાન કરે, પણ યોગી હતો એમને બોલાયા અને પ્રયત્ન કર 2-3 કલાક બેઠા તો યોગી આપાને 2.5 કલાક કાઢ્યા બધા લોકો, અને બે કામ તો થયું નહીં. એટલે બે જણને સ્વામી સમજાવવા જાય એકદમ પાસે છટકે, પછી સમજાવવાનું આપણે સમાધાન થાય એવું લાગે છટકે, પછી 1.5 કલાકે કંઈક પોતે માન્યા. તો મારે કહે જો સામસામા દંડવટ કરી લો, સામસામા દંડવટ કરી લો. તો બધા દંડવટ કરતો હતો ને એ ખરી વગર કે આ તો બાપા કહે છે ત્યારે એટલે દંડવટ કરું, નહીં તો તને દંડવટ કોણ કરે. બધું ધોઈ ગયું. મહારાજ મારો હાથ પકડીને, યોગી બાપા હાથ પકડી ઊભા થયા. બાપા યોગી બાપા કહે તલમાં તેલ નથી, આવી ઉદાસીનતા સ્વયં. એટલે શું સમજાવે, સત્સંગમાં તો સમાધાન અને આવી તરત ઉકેલ લઈ દો, લાંબુ ચલાવો નહીં, વેર ભાવ તરત એકદમ. અને આપણે સમાધાનની વૃત્તિ જ રાખી કે કોઈ ઓલા કે 7 જન્મે જોઈ લઈશ, હવે આવો વૃત્તિ સમાધાનની વૃત્તિ રાખી. આપણે કોઈ પણ પ્રોબ્લેમ થયો કંઈ કંઈ તરત સમાધાન થઈ જાય, બાપાને રાજી પર લઈ લઈએ એ રીતે મનમાં વૃત્તિ રાખી. સૌનો મોક્ષ કરવો તે અમારો સિદ્ધાંત છે. જો એ વાત છે, સૌનો બહાર જ તમે મોટર ગાડી બંગલો આપવા નથી આવ્યા. મારે કહે તો ચૂસણી છે, આપે છે, નથી આપતા એવું નહીં, પણ બાળકના હાથ બાળકને છે ને ચૂસણી વરગાડીએ રબરની કે પ્લાસ્ટિકની, એમાં દૂધ આવે ચૂસ્યા કરે, દૂધ ન આવે એટલે એને બાયપાસ કરે. એટલે મહારાજ જે મોટર બંગલો આ બધું આપે છે એ મારાને આપવું પડે છે. આપણે હરિભક્ત છીએ એટલે આપે ખરા, પણ બાળકને ચૂસણી. આ તત્વજ્ઞાનની વાત ક્યાં છે? અનંત જન્મથી આપણે બધું કુટારો કર્યો છે અને આ જન્મે અને આવા ભગવાન સંત મળ્યા પછી પણ તો આપણે કાંઈ સમજ્યા નથી. એટલે આ બધું મૂકીને આ જે હમણાં વાત કરી પરમ તત્વની સ્વામીની, આ પુસ્તકો વાંચવા, બધા આપણે સાહિત્ય વાંચ્યું થોડુંક, અમે એવું નહીં બધું એક સિટિંગે તો વાંચાય નહીં, પણ પાપા કલાક અડધો કલાક સમય કાઢીએ બીજા ટીવી બીજામાંથી ઓછું કરીને કરો તો આ તો લાભ કેટલો તો લાભ થશે આપણને. એટલે આવી વૃત્તિ રાખી અને સત્સંગ મળ્યો છે, કોઈને મળ્યું નથી આવો સત્સંગ. અને એટલે મહારાજને ગમે એ રીતે આપણે કરવું. વડનગરમાં શ્રી વાત કરતા કે સૌનો મોક્ષ કરો તે અમારો સિદ્ધાંત છે અને તે અમને સૌથી વધારે ગમે છે. જો બધા મહારાજને ગમે, તમે શણગાર લાવો, ધાર કરો, ભક્તિ કરો, બધું ગમે મહારાજ, પણ મહારાજ કે જે મોક્ષની વાત સમજે એ અમને સૌથી વધારે ગમે છે, અને તે અમને સૌથી વધારે ગમે છે. બીજું બધું તો ઠીક બધું, અને બધું જ જે મહારાજ કરે છે મોક્ષ માટે જ કરે છે. આપણે કોઈ રીતે પણ મોક્ષ થાય એટલે એ માર્ગે ચડાવે છે. હવે અહીંયા આવવું હોય, ન્યૂયોર્ક જવું હોય, ન્યૂયોર્કની અહીંયા પ્રેસ્ટન કે કંઈ જવું હોય આસ્ટે, તો મારા જે રસ્તો પકડે ગમે ત્યાંથી પ્રેસ્ટન પહોંચે એવી રીતે, એટલે મહારાજ આવી કે મોક્ષ, મોક્ષ સેન્ટર. હવે એ ગમે રીતે પહોંચો તમે, કોઈ પણ રસ્તો પકડીને એ મહારાજ ઉપાય કરે છે. એટલે ભક્તિથી કરે, સેવાથી કરે, એ તત્વજ્ઞાનથી કરે, આ બધું કરે, પણ મોક્ષ પદ મેળવો એ એટલે મહારાજે કહ્યું કે એ અમને સૌથી વધારે ગમે છે. પોઈન્ટ ઉપર આવી ગયો. બીજા તો જે ટ્રાવેલિંગ કરે છે, સૌનો મોક્ષ કરતો અમારો સિદ્ધાંત છે, અને તે અમને સૌથી વધારે ગમે છે. સૌ કોઈનું હિત કરવું એ અમારી સ્વાભાવિક રુચિ છે. જો સ્વાભાવિક રુચિ બધાનું હિત કરવું, બધા જો યોગી હોય તો દિવસમાં કેટલી વાર કહેતા ભગવાન સૌનું ભલું કરો, જો કેટલી વાર બોલતા, અને ભગવાન ભજી લેવા, આ બે વારે વારે યોગી આપા રિપીટ કરતા. તો મહારાજ મને એ જ વાત કરે, સૌ કોઈનું હિત કરવું એવી અમારી સ્વાભાવિક રુચિ છે. મોક્ષ માર્ગે ચાલવું તે સૌથી અધિક છે. બીજું બધું તો ઠીક, અને બીજું બધું જે કરીએ એ મોક્ષને માર્ગે લઈ જાય તો, નહીં તો વ્યર્થ છે. ગુણાતીતાન સાહેબ કહું, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. હવે કરોડ કામ બગાડીને આપણે તો ચાર પાંચ કામ હોય તો પડતું મૂકીને આવે, બગાડી નથી આવતા. અને ગુણાતીતાન સાહેબ કહે, કરોડ કામ બગાડીને એટલે કેટલી મોક્ષની કિંમત છે. કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવો, અને કદાપી કરોડ કામ સુધર્યા, કરોડ કામ સુધર્યા તો તેમાં શું કર્યું? કાંઈ નહીં. બીજા મોક્ષની વાત સ્વામીએ કરી, મહારાજ પણ એ જ વાત કરે છે. મોક્ષ માર્ગે ચાલવું તે જ સૌથી અધિક છે, સ્વામીએ પોતાની રીતે કહ્યું. અને સ્વામી તો ગજબ કરોડ કામ બગાડીને, આપણે રોજ 300 કામ હોય ને નવા, બીજે દિવસે બીજા નવા, ત્રીજા નવા, 300 ત્યારે આખી જિંદગીમાં કરોડ કામ લગભગ થાય. તો રોજ બગાડવાનું, 300 કામ બગાડવાનું રોજ, ત્યારે કરોડ કામ બગાડે એવું છે. તો જો હવે ભગવાનનો વિશ્વાસ આવે ને તો કામ થઈ જાય. બાકી વિશ્વાસ ના હોય ને ભગવાન તો કયા કરે, આવું તો કેટલું બધું છે, આપણે શું કરવું, એ બધું એ બધું ઉદાસીનતા ના લાવી, દુર્લક્ષ ના સેવવું. ભગવાન મળ્યા છે એમના સામે જ દ્રષ્ટિ રાખવાની છે. મોક્ષ માર્ગે ચાલુ તે સૌથી અધિક છે. બધાનું હિત થાય એમ જ અમારી ઈચ્છા છે. જો બધાનું હિત થાય એટલે મોક્ષ. તમે મોક્ષની વાત સમજો, અને એટલે મોક્ષની વાત અક્ષર ને પુરુષોત્તમ સિવાય કોઈ આપી શકે નહીં મોક્ષ. એટલે એ વાત સમજવી તો આપણને મહારાજનો, સ્વામીનો મહિમા સમજાશે કે આ ઉત્તમ જે વસ્તુ છે એ મહારાજને સ્વામી સિવાય કોઈ આપી ના શકે કોઈ નહીં. મોક્ષની વાત બીજા બધા જે કરે છે એ પોતપોતાની રીતે બધું કરે, પણ એ માયક છે, બધું માયક તંત્રમાં ગણાઈ જાય, ખેંચાઈ જાય. અને આ મહારાજની વાત અમે જો એટલે મોક્ષ માર્ગ સમજી આપણે તે ઉપાસનાની વાત સમજાય કહેવાય એવી છે સદાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બોટાદમાં શ્રીહરી કે મહાત્મા વિના મહિમા વિના ગુણદોષ આવે છે અને ગુણદોષ આવે ત્યાં સુધી વિઘ્ન રહેલા છે. મહિમા ઓછો વધતો હોય અથવા ના હોય તો ગુણ દોષ આવ્યા કરે. ઘડીકમાં ગુણ આવે ઘડીકમાં દોષ આવે, કુસ્તી ચાલતી રહેતું હોય. એમાં માર્ગ વિઘ્ન રહેલા છે. અવગુણ આવ્યો ગમે એટલા ગુણો હોય આપણે ઓલી વ્યક્તિ માટે, પણ એક અવગુણ આવ્યો એટલે સિરીઝ ચાલુ થઈ. કૌકામાં હરિજનો પ્રત્યે શ્રીરી કહ્યું, મહિમા વિના સત્સંગ સમજાય નહીં. આપણે જે કરીએ છીએ એ બધું ઠીક છે બધું આગળ, પણ મહિમા વિના સત્સંગ સમજાય જ નહીં. એનું જે અંદર હાર્દ હૃદયમાં બેસી જવું, સત્સંગના હૃદયમાં બેસી એ સમજાય નહીં. ઉપર ઉપરથી ગમે હોય આપણા સંસ્કાર છે પૂર્વના, એ સત્સંગનો યોગ થયો છે, પણ હજુ મંજિલ ઘણી દૂર છે. એ તો આપણે એન્ટ્રી થઈ છે સત્સંગમાં. તો કે આ મંદિર છે દ્વાર, ત્યાંથી એન્ટ્રી થઈ છે. હજુ મંદિર ને બધું બાકી છે જોવાનું. કૌકામાં હરિજન પ્રત્યે શ્રી કહ્યું, મહિમા વિના સત્સંગ સમજાય નહીં. મહિમા હોય તે સત્સંગમાં દિવસે દિવસે વધે છે. બે બાજુ છે એમ, દૈવી ને આસુરી. ઓલી બાજુ પડે તો ઉતરતો ઉતરતો જાય. એકવાર મહિમા સમજાવો પછી એમાં ખૂંચ ના આવે, કાચ ના આવી જોઈએ, આગળ ને આગળ વધે. આપણે મહિમા સમજાય છે વળી કંઈક થાય, કોઈના શબ્દો પડે કંઈક એટલે મહિમા ઘટી જાય, અથવા તો એકદમ નીકળી જાય. ઘટી જાય નહીં, નીકળી જ જાય એવું થાય. એટલે અમહિમાની વાત સાંભળવી જ નહીં, ગમે હોય ગમે હોય. એકાદ મુક્ત હોય એ તો બોલે જ નહીં, પણ એના મુખ થકી પણ જો બોલાય તો આપણે ના સાંભળવી એવી વાત. તમને કચરો કરી નાખે સાવ, ગમેલી સ્થિતિ પામ્યા ગમે. બધાની માટે ભાવ હોય તો એક વ્યક્તિ તમે કહે એના માટે દરેકમાં શંકા છે, દરેકમાં અમહિમાની શેરો અંદર પેઠી હોય એ નીકળે નહીં. એક શબ્દ છે ને બહુ અભાવના અવગુણના, એક શબ્દ તમને મારી નાખે, બેસી જાય જીવમાં. કેમ કે આપણે જીવદશામાં છે, જીવદશામાં યોગ્ય પગે કે અભાવ ગુણ આવે છે એ જીવદશા છે. ગુણ આવે એ બ્રહ્મની સ્થિતિ છે. એટલે આપણે જીવદશાવાળા છીએ અને અભાવના શબ્દો અંદર ઉતરી જાય
1: ભલે ઉપરથી બધું ઘણું બધું હોય પણ અંદર એને ખૂચ્યા કરે. અંદર જે હોય ને અભાવનો શબ્દ એ વર્ષો સુધી નીકળે નહીં, એવું જોઈએ. મહિમા એના સત્સંગ સમજાય નહીં. મહિમા હોય તે સત્સંગમાં દિવસ દિવસે વધે છે. મહિમા વિનાના સાધન વૃથા છે. જેમ આપણે વ્યવહારમાં પૈસો, પૈસા ના હોય વ્યવહાર ચાલે જ નહીં. અબજો રૂપિયાની ફેક્ટરી હોય, અમે સુરત ને ભરૂચ વચ્ચે એક ફેક્ટરી છે, અમે ત્યાં ગયા હતા પધરામણી, અને ટ્રકો આવે ને જાય ને ધામધૂમ બધી આપણે ખૂબ વ્યવહાર ચાલે છે એવું લાગ્યું. પણ ગયા પધરામણી કરી, એટલે હરિભગત કે સાહેબ મને દર મહિને 3 લાખની ખોટ આવે છે. દર મહિને 3 લાખની ખોટ બંધ કરો ને, તો નાનું બાળક એ સમજી શકે. દર મહિને 3 લાખની ખોટ આવે, 30 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને દર મહિને 3 મહિનાની ખોટ આવે, તો બંધ કરવાની વાત કે બંધ ના થાય. અમે જો મશીનરી કાઢીએ તો કાટ માલના ભાવમાં વેચાય, 50 લાખ આવે, અને જે અમે ધીમે ધીમે 30 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ 15 કરોડ પાછા આવી જશે. 15 કરોડને લેવા માટે ચાલુ રાખી ફેક્ટરી. પણ કહેવાનું શું કે જો આ પૈસાની ખાધ પડી બધું વ્યવહાર બંધ થઈ ગયો, એટલે અમે સત્સંગમાં મહિમાની ખાધ પડે બધું બંધ થઈ. મહિમા ના હોય તમને શ્રદ્ધા જ મોરી પડી જાય, જતી રહે મહિમાથી. અને સાધનો આપણે જે કહીએ ને કે જ્યારે મોટા પુરુષ મળે રહે ત્યારે સૌ સૌના ધર્મ પડે રહે. જો સત્સંગમાં આવે હવે આવું થાય એટલે મોટા પુરુષ ના મળે, શ્રદ્ધા મોરી થઈ જાય અથવા નીકળી જાય. તમે કરો ખાલી ખાલી દેખાવા માટે, બીજાને મળતું રાખવા માટે તમે સાધન કરો, પણ એમાં કાંઈ માલ ના. મહિમાથી જે હોય જરાક કરે, ખૂણામાં કરે, રાત્રે કરે, મહિમાથી કરો ને એ લેખે લાગે, તમને એમાં બળ મળે, જીવ આગળ વધે. મહિમા વિનાના સાધન વૃથા છે. મહિમા વિનાના સાધન મેરુ સમાન હોય તો મહિમાયુક્ત અણુ જેટલા સાધન બરાબર થાય નહીં. મહિમા વિનાના સાધન મેરુ તુલ્ય હોય, આપણે હિમાલય કરતાં 10 ગણું 100 ગણું મોટું એટલા સાધન કર્યા હોય, પણ મહિમા ના હોય. અને મહિમાથી એક જરાક કર્યું હોય, અણુ જેટલું કર્યું હોય તો મેરુ જેટલો એને લાભ મળે. એટલે મહિમા મૂળ છે. મહિમા એટલે પૈસો જે કહે ને. હવે અમારા એક સંતે પંક્તિ બનાવી હતી, મહિમા વિના નાણા વિનાનો નાથિયો. એ તો છે જ, નાણા વિનાનો નાથિયો અને મહિમા વિના મૂર્ખો, મહિમા વિનાનો મૂર્ખો. હા બોલો. હા, નાણા વિના નાથિયો, નાણે નાથા લાલ, મહિમા વિનાનો મૂર્ખો, મહિમાથી માલમમાલ. કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. કરોડો મચ્છર એના પાંખમાં સમાઈ જાય, અહંકાર કચરી જાય. એટલે મહારાજ કહ્યું કે કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. એટલે મહિમાની વાત કરી મહારાજ, મહિમામાં આટલો માલ છે. હરિભક્તને પરસ્પર હેત ના હોય, જો તરત વાત આવી, મહારાજ બધી વાત કરીને અહીંયા લાવે છે. હરિભક્તને પરસ્પર હેત ના હોય, પર હરિભક્તને પરસ્પર હેત ના, હરિભક્તો સંતો બધા જે હરિભક્ત બધાને પરસ્પર હેત ના હોય તો પરિણામ શું આવે? હરિભક્તને પરસ્પર હેત ના હોય, કેટલી ઇમ્પોર્ટન્ટ, કેટલી મહત્વની વસ્તુ છે. આપણે સામાન્ય ગણીએ, હરિભક્તને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી. બધું ગમે એટલા સાધન કરે બધું ફળ મળતું નથી. એટલે મહિમા છે, પ્રાણ છે, વાઇબ્રન્ટ હાર્ટ. બીજા નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં. આપણે બધું આજે ફાંસી આપે ને અહીંયા દબાઈ દે શ્વાસ બંધ, પછી બે મિનિટમાં રામ બોલ ભાઈ રામ થી. એટલે મારે કે બધા અંગ સારા હોય, બધા અંગ સારા હોય, હાર્ટ આમ બધું, કિડની બધું, પણ જો શ્વાસ રૂંધાય, ગમે એટલું સશક્ત માણસ હોય, પાવરફુલ હોય, વર્લ્ડ ચેમ્પિયન હોય મસલવાર, પણ શ્વાસ રૂંધાય બધું બંધ ખાતું. બીજા અંગ નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં. બધા હજાર માણસ ભેગા થઈને એને કાંઈ ના કરી શકે, શ્વાસ રૂંધાય. અને દમવાળાને બહુ મુશ્કેલી, દમ જેને હોય ને, અમારે ભેગા 59-60ની સાલમાં સીટી કાકા ભેગા હતા અને કંપા લાયા હતા. ત્યાં બહુ ભેજવાળી વાતાવરણ, આખી રાત બેસી રહે, આખી રાત શ્વાસ, એક શ્વાસ લીધો પછી કાઢવું એટલું ટાઈમ જાય, લીધો અને આખી રાત બેચારા બેસી રહ્યા. કોઈ કાંઈ ના કરી શકે, બધા 100 માણસ હતા પણ સહાય ના કરી શકે. બીજા અંગ નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં, તેમ મહિમા વિનાના સાધન જાણવા. કોઈ સહાય કરી ગમે હવે, સાધનો બધા અંતરથી આવે, પણ શ્વાસ બંધ થાય એટલે બધું કાંઈ ચાલે નહીં. બધું બધું અંતરથી આવે. સાધન બધા કરે છે ને, મંદારા સાધન કરે. યોગીઓ કહે કે 10 પગથિયા ના ચડે અને મંદારા ગિરનાર ચડી જાય, આવું એટલે બધું થાય. પણ એમાંય પણ મારા કહે કે શ્વાસ બંધ થાય તો કાંઈ ના થાય, બધું ટપ થઈ જાય. એમ મહિમા વિનાના સાધન જાણવા. મહિમા રસ છે અને સાધન કૂચા છે. મહિમા રસ છે અને સાધન કૂચા. શેરડીમાંથી રસ કાઢી લો પછી ખવાય કૂચા, કૂચા કહે. અહીંયા પહેલો જ કૂચો અહીંયા દડે ઉતરે જ નહીં. રસ ગડગડ ગડગડ ગડગડાવી જાય. મહિમા રસ છે ને સાધન કૂચા છે. મહિમા માઇક જીવને ગમે નહીં, તેને તો માઇક વસ્તુ ગમે. મહિમા કોઈનો મહિમા સમજવો આ કરો બહુ મુશ્કેલ છે. એના અવગુણ જો એકદમ સ્પીડ 100 માઇલની સ્પીડ હોય કોઈના અવગુણ જોવા, મહિમા સમજવા બહુ કઠિન પડે. મહિમા માઇક જીવને ગમે નહીં. જો તમારે અમદાવાદ સ્ટેશન હોય ધારો કે, અને ત્યાં કોઈ એક તમને ગાર દીધી હોય, તારીખ સમય વાર બધું યાદ રહે, બધું. આ ફલાણા ભાઈ મને ગાર દીધેલી પ્લેટફોર્મ નંબર 8, સાધન ટાઈમ બધું. અને કોઈ તમે તમને કોઈ મહિમા કોઈની વાત કરી હોય મહિમાને હોય બધું હોય એમાં ખપી જાય. મહિમા માઇક જીવને ગમે નહીં, તેને તો માઇક વસ્તુ ગમે. ગીંગો ગોબરમાં અને ગધેડો કૂચામાં જ લોભાય છે, મારે આવી ઉપમા આપી દીધી. બધા નકોમાં બધું સાધન બધું બધું ઝીરો ઉપર આવી જાય, પછી એને શું મહિમા કહે. મહિમા ગીંગો ગોબરમાં અને ગધેડો કૂચામાં જ લોભાય છે. ચિંતામણીનો મહિમા બાળકને નથી, તેથી બોરને ચિંતામણી કરતા અધિક માને. અમે ઓસ્ટ્રેલિયા હતા, સિડની, એક બાળક જોર શોરથી આ ધસી બેસીને અને મને કહે, સ્વામી આશીર્વાદ આપો. મેં કહે, આશીર્વાદ આપવા છે, આશીર્વાદ લેવું છે કે ચોકલેટ? ચોકલેટ હાથમાં લઈને ભાગી ગયો. આશીર્વાદ કેસી તેસી તો જે આવું છે મારા કહે કે ચિંતામણી મહિમા બાળકને નથી, તેથી બોરને ચિંતામણી કરતા અધિક માને. એક બોર આપે તો ખાઈ જાય, ચિંતામણી બાજુ મૂકી દે. મહિમા વિના પરીક્ષિતને પણ સંશય થયો, એટલે મહિમા શિવજી પાર્વતીની સાથે બેઠા હતા અને પરીક્ષિત સંશય થયો કે આ બધા મોટા યોગી કહેવાય આવું કેમ. એટલે મહિમા વિનાના બધા આવું થાય. આખા ગામમાં શ્રીહરી કે, આખા ગામ એટલે હોલ વિલેજ નહીં, આખા ગામ છે ત્યાં ત્યાં મહારાજે વાત કરી. ગુરુ ગુરુ સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય. ભગવાન ગુરુ સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય, અલ્પ ગુણ તેને મેરુ સમાન કે તો શુદ્ધ મન વારો છે. અલ્પ બીજા હજારો અવગુણ હોય, હજારો અવગુણ એમાંથી જેવો તે ગુણ કાઢી લે અને એને કહે બીજા આગળ તો મેરું સમાન ગણ્યું મહારાજ. તપ કરવા કરતાં પણ સંતના ગુણ ગ્રહણ કરવા તેનું બળ વધારે છે. જો અમે સવારે પ્રાર્થનામાં ગુણ ગ્રહણની વાત છે, એટલે ગુણ ગ્રહણ મહિમા દાસના દાસ આ બધું એક જ છે. એમાં એ આપણા મૂલ્યો છે સત્સંગના, એમાં રાખવું બીજું બધું ઘણું કરીએ કરવું નહીં, અવરાઈ કરવી નહીં, અને સત્સંગમાં સીધે સીધા ચાલવું. સદાનંદ સ્વામી મહારાજ
0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, એમને તુલે કોઈ ના આવે. અને શાસ્ત્રી મહારાજ અને પ્રમુખ સાહેબ મહારાજ, એ બે અલૌકિક જોડી. શાસ્ત્રી મહારાજ કહેવાય છે, પણ એ તો અનાદિના પુરુષ. શાસ્ત્રી મહારાજે પ્રમુખ સાહેબને ઘડ્યા અને પોતે પોતાની સાથે રાખતા, અને એટલું બધું હેત પ્રમુખ સાહેબ મહારાજ માટે કે ના પૂછવા હોય. પણ અને શાસ્ત્રીજી મહારાજે આ બ્રહ્માંડમાં જે કાર્ય કર્યું એ કોઈ ના કરી શકે. અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી દીધા. એવા કઠણ સંજોગો અત્યારે તો આપણે કહી શકીએ, જ્યાં જઈએ ત્યાં આપણું નામ વધે એવું થયું. પણ તે વખતે તો શાસ્ત્રીમાંના વખતમાં એને બધી પ્રકારની મુશ્કેલીઓ, ખાવાના મળે અને લોકો અપમાન કરે, હડહડ કરે, કોઈ જગ્યાએ ઊભા ના રહેવા દે, એવા સંજોગોમાં પણ તે વખતે કોઈ પણ હિંમત ન કરે. બધા ભલભલા જ્ઞાની હોય ને બધા કે એટલું જ કે એટલે આજે મહારાજની મરજી લાગતી નથી, આગળ ભવિષ્યમાં જોઈશું એવું કરે. પણ શાસ્ત્રી મહારાજે સરળ સંગળ મહારાજની મરજી છે જ એવું પોતે અને કરીને જે આપણું ખૂણિયું જ્ઞાન ચાલતું હતું, ખૂણિયું જ્ઞાન એક જૂનાગઢ બાજીમાં થોડા સંતો હરિભક્તો આ વાત કરતા અક્ષર પુરુષોત્તમની, પણ કોઈની હિંમત નહીં આગળ ચોકમાં પડે અને વાત કરવા, એ કોઈની હિંમત ચાલે નહીં. તુષ્ટ ચાલે. પણ શાસ્ત્રી મહારાજ એક એવા પુરુષ નીકળ્યા, બધું પાટલો બધું ચોખ્ખું ફેરવી નાખ્યો, અને અક્ષર પુરુષ મહારાજ એટલા શૂરવીર થયા, ઝેર ખાધું, બધું બધી પ્રકારના કષ્ટો વેઠ્યા. પણ શાસ્ત્રી મહારાજે અક્ષર પુરુષ મહારાજ પધરાવી દીધા, અને એને લીધે આપણે બધા છીએ. નહીં તો આપણે 17 ભાવમાં કોઈ પૂછોતે નહીં. પણ શાસ્ત્રી મહારાજે એવો ડંકો માર્યો અને દીર્ઘકાળ સુધી ચાલ્યા જ કરશે આ ઉપાસના. એમને જે ઘટમાળ ફોડી નાખી અને બધાને મોક્ષનું દ્વાર ખુલ્લું કર્યું, અને હવે બધું ચાલ્યા જ કરશે, અનંતકાળ સુધી ચાલ્યા જ કરશે. શાસ્ત્રી મહારાજે પોતે જ વાત કરી કે સત્પુરુષ પૃથ્વીમાંથી કદી જતા જ નથી. એટલે વર્ષો દીર્ઘકાળ સુધી ચાલ્યા જ કરશે આ ઉપાસના. અને એવો બધાને માર્ગ ચીધ્યો, અને પોતે નમ્રતાથી વેગથી, કોઈ દુરાગ્રહ નહીં, કોઈને આમ જોર જુલમથી આ જ્ઞાન આપ્યું નથી. સહજ શાસ્ત્રી મહારાજ ત્યાં આ મૂર્તિઓ પધરાવવાની હતી ભુજાસનમાં, અને સ્વામી ગુણાતીતાન સાહેબ મૂર્તિ ઉપડે નહીં. મહારાજની મૂર્તિ તો એમના કરતાં બે મણ ભારે હતી.

0: દુઃખ કર્યું છે, હવે તમે દયા કરીને આ ગોઠવી દો. અને શાસ્ત્રીમાં જે પ્રાર્થના કરી એ શાસ્ત્રીમાં ગુણાતાન સાહેબ ગોઠવાઈ ગયા એમના સ્થાને. અને આ વાત તો મને કાશી કાકા હતા ભાદરણના, એમને એ તે પ્રસંગે હાજર હતા અને એમને મને રૂબરૂ વાત કરી કે આ પ્રસંગને જોયેલા છે. એટલે બધું નક્કર પુરવારથી આ વાત થયેલી છે. એટલે આપણે તો બહુ ભાગ્યશાળી છે અને આવી આ ઉપાસના આપણે દ્રઢ કહીને શિર સાટે રાખી, કોઈ ગમે એમ બોલે ગમે એમ કરે, જાત જાત શબ્દો આવશે તો આ સગાવાળા જે આ વાત જાણતા ના એ બધા પણ આગ્રહ કરશે, પણ તમે મક્કમ રહો, કેમ કે એમાં આપણું જીવનું કલ્યાણ છે, બીજું કાંઈ વાત નથી. આ પક્ષની વાત નથી કે આ આમ કરો આમ કરો, પણ આ અનાદિ સનાતન જ્ઞાન છે. આપણે એટલે ઝડકીને રાખીને ગમે એમ કોઈ ગમે એમ કે આપણે માનવાની જીવમાં એવી આ વાત ટસાઈ દઈ અને લાખો હરિભક્તો આ વાત જાણ્યા છે અને જીવમાં ટસાયેલી અને એમના જીવમાંથી નીકળે નહીં આવી વાત, એટલે એ પણ આપણે આ માર્ગે ચાલુ અને આ દ્રઢ કહીને રાખવી. સજાન સાહેબ મહારાજ.
1: ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદમ સત્યમ ઉચ્યતે ભવબંધનાત્. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. બીએપીએસ શતાબ્દી મહોત્સવની જય. 1988 સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિદેશની ધર્મયાત્રાએ પધારેલા. લગભગ 10 મહિનાની એ ધર્મયાત્રા પછી જાન્યુઆરી મહિનામાં 1989 સ્વામીશ્રી પરત પધાર્યા ત્યારે ઠેર ઠેર બધા શહેરોમાં એમનું સ્વાગત થયેલું. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં ભવ્ય સન્માન સમારંભ હતો. લગભગ 40,000 જેટલા ભક્તો અને ગુણભાવીઓ બધા સભામાં બેઠેલા. અને તે વખતે પૂજ્ય વિવેક સાગર સ્વામીએ સ્વામીશ્રીના મહિમાની અને કાર્યની ખૂબ જ અદ્ભુત વાતો કરેલી. એ સભામાં અતિથિ વિશેષ તરીકે તત્કાલીન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બીજે દિવાન સાહેબ હતા. જ્યારે અતિથિ પદ પરથી એમને પ્રવચન કરવાનું થયું ત્યારે એમણે પ્રવચનની શરૂઆત કરી કે આજે આ જાન્યુઆરી મહિનો છે અને 1989 સાલ છે. મારે તમને બધાને 40 વર્ષ પહેલાના એક પ્રસંગમાં લઈ જવા છે, એમ કહીને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બીજે દિવાન સાહેબે પોતે 40 વર્ષ જૂનો એક પ્રસંગ કહ્યો કે હું બહુ નાનો હતો અને મારા પિતા અને મારા દાદા સાથે અમે સારંગપુર હનુમાનજીના મંદિરે ગયેલા. અમારા કુટુંબમાંથી એક વ્યક્તિને હનુમાનજીની બાધા હતી, એ પૂર્ણ થઈ એટલે ત્યાં દર્શને ગયેલા. તે વખતે લગભગ બધી વિધિ પૂર્ણ થઈ અને બપોરના 1:30-2 વાગેલા. પછી તો ત્યાંથી અમે જોયું કે કોઈ બીજી જમવાની કે કોઈ વ્યવસ્થા, કારણ કે ભંડાર બધા બંધ થઈ ગયેલા, હતી નહીં એટલે શું કરશું. પછી કોઈ કહ્યું કે સામે પેલું બીજું સ્વામિનારાયણનું મંદિર છે અક્ષર પુરુષો.

માણસો ત્યાં જઈએ. એમણે વાત કરી કે 1948 ની સાલની આ વાત છે, આઝાદી પછી એક જ વર્ષ પછીની. બપોરે 2 વાગે અમે મંદિરમાં પહોંચ્યા, વૈશાખ મહિનો હતો, સુમસાન આખું મંદિર, એક પણ વ્યક્તિ મંદિરમાં હતા નહીં. અમે ચાલતા ચાલતા અંદર ગયા તો અત્યારે જ્યાં મંદિર છે તેની પાછળ એક ઓરડી હતી. એ ઓરડીમાં એની બહારની બાજુએ એક નાના સુકલકડી કાયા ધરાવતા સાધુ એ ઊભા પગે બેસીને ગાર માટેનું લીપણ કરતા હતા. અમે નજીક ગયા એટલે પાછળ અવાજ આવવાથી તે એમ પાછળ જોયું અને અમને જોયા એટલે પોતે ઊભા થયા, કપડાં સરખા કર્યા અને અમને પ્રેમથી જેસવાણ કીધા. બીજે દિવાન સાહેબે કીધું કે લગભગ એમની ઉંમર 25-27 વર્ષની હોય એવું લાગ્યું. પછી એમણે અમને કીધું કે ક્યાંથી આવો છો, શું નામ, બધું પૂછ્યું. અમારો ચહેરો જોઈને એમને ખબર પડી ગઈ કે આ અમને અમે હજી જમ્યા નથી. પછી અમને ખૂબ પ્રેમથી પૂછ્યું કે તમારે જમવાનું બાકી છે, તો કે હા, ચલો હું તમને જમાડું. એમ કહીને અમે રસોડા સુધી લઈ ગયા, ત્યાં અમને બેસાડ્યા, પોતે અંદર જઈને હાથ પગ ધોઈ આવ્યા. પછી અમે 4 જણા હતા, બધા પુરુષો, અમને ચારેને એમને થાળી કરી આપી. અમારી થાળીમાં એમને વાટકી મૂકી, ચમચી મૂકી. અંદરથી જઈને રોટલીને શાક ને દાળ ભાત લઈ આવ્યા. પછી અમને કે તમે જમો. અમે જમતા હતા ત્યારે તે પોતે સામે બેસી રહેલા. થોડું જમ્યા એટલે પાછા ઊભા થઈને અંદર ગયા અને અથાણું લઈ આવ્યા. અમને બધાને એમણે અથાણું પીરસ્યું. પછી અમારી સામે તે બેસી રહ્યા અને અમારો પરિચય કેળ્યો, અમારી સાથે બધી વાતો કરી અને અમને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના મહિમાની બધી વાતો જમતા જમતા એમણે કરી. અમે જમી રહ્યા એટલે અમારા વાસણ એમણે જાતે ઉપાડ્યા. અમે ના પાડી પણ એમણે ઉપાડ્યા અને પછી ત્યાં વાસણ ઉટકવાની જગ્યા હોય ત્યાં બધા મૂક્યા. અમે હાથ ધોઈ લીધા એટલે અમને અંદરથી એમણે એક નાની આટલી શીશી હતી કાચની, દાણાની દાળ મુખવાસ લઈ આવ્યા. અમને બધાને ચારેયને પોતાના હાથે એમણે મુખવાસ આપ્યો. અમે જમ્યા ત્યારે એમણે કહ્યું કે હજી તો થોડીક વાર તમે રોકાવ, અડધો પોણો કલાક તો અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ હમણાં જાગશે તો તમને એમના દર્શન થશે. અમે કહ્યું કે તમારી વાત સાચી પણ અમારે ઘણું મોડું થાય છે, ફરી કોક વાત આવીશું, પણ અમારે અમદાવાદ પહોંચવું છે. એટલે પછી અમે અમદાવાદ જવા માટે નીકળ્યા. પણ એ વળાવવા માટે અમને છેક મંદિર સુધી આવ્યા. વૈશાખ મહિનાનો તાપ હતો, રેતી તપતી હતી. અમે બધાએ તો બૂટ કે ચંપલ પહેરેલા, પણ આ સાધુના પગમાં કંઈ હતું નહીં. છેક દરવાજે અમારી ગાડી પડેલી ત્યાં સુધી ચાલતા ચાલતા અમારી સાથે વાતો કરતા કરતા આવ્યા. અમને થયું કે અમને ઉઘાડા પગ છે તો પગ બળતા હશે. અમે એક બે વાર કહ્યું તો કે ના, ચાલશે, વાંધો નહીં. અમે ગાડીમાં બેઠા અને દરવાજો બંધ કર્યો ત્યાં સુધી ઊભા રહ્યા અને ખૂબ પ્રેમથી અમને સ્મિત સાથે પછી જયસ્વાણ કરીને વિદાય આપી. ત્યાર પછી અમે ગાડીમાં સારંગપુરથી અમદાવાદ પહોંચ્યા. એમાં એ લગભગ 4 કલાક દરમિયાન અમારે એ સાધુની ચર્ચા ચાલી કે એમના ચહેરા ઉપર જે સ્મિત હતું એ બહુ નિસ્વાર્થ હતું. બપોરે 2 વાગે આપણને ખૂબ પ્રેમથી કોઈ પણ ઓળખાણ વગર એમને જમાડ્યા. આપણે તો કઈ સત્સંગી તો હતા નહીં. પછી જ્યારે જ્યારે પછીના વર્ષોમાં અમે કુટુંબીજનો બધા ભેગા થતા ત્યારે આ સાધુની વાત અમારે ઘણી વાર નીકળતી. પછી બીજે દિવાન સાહેબે પોતે વાત કરી કે એ જે સાધુની હું વાત કરું છું 40 વર્ષ પહેલાના, એ અત્યારે બેઠા છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતે. પછી એમણે ગોળ ફરીને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી તમને આ પ્રસંગ યાદ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે માથું હલાવેલું કે હા, મને યાદ છે આ પ્રસંગ એમ. પછી બીજે દિવાન સાહેબ બોલ્યા કે જે વ્યક્તિએ નિસ્વાર્થ ભાવે અજાણી વ્યક્તિની બપોરે 2 વાગે સેવા કરી હોય એ વ્યક્તિને આજે આ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર છે. જે વ્યક્તિએ પોતાનું સમગ્ર જીવન સેવામાં ખર્ચી નાખ્યું હોય, પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે સમગ્ર જીવન જીવ્યા હોય, એને આજે હજારો લોકોનું માન સન્માન સ્વીકારવાનો અધિકાર છે. જે વ્યક્તિ બળદગાડામાં કે ચાલતા માથે પોટલા લઈને ઘરે ઘરે જઈને લોકોને એક સારું જીવન જીવવાની ટેવ પાડી હોય, એ વ્યક્તિને આજે મર્સિડીઝ કે પ્લેનમાં બેસવાનો અધિકાર છે. તે વખતે 40,000 વ્યક્તિઓની હાજરીમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બીજે દિવાન સાહેબે પોતાનો જૂનો પ્રસંગ કહ્યો ત્યારે પહેલી વખત આપણને આ પ્રસંગનો ખ્યાલ આવ્યો. તો પ્રમુખ સ્વામી મહારાજની એ જીવન ગાથા શાસ્ત્રીજી મહારાજ પાસે એક સામાન્ય સંત
કોઈ વિશેષ ભણતર નહીં, કોઈ વિશેષ આવડત નહીં ત્યારથી લઈને, પણ પોતાના ગુરુની મરજી પ્રમાણે સેવા ભક્તિ કરતા કરતા જે કક્ષાએ પહોંચ્યા, આજે લાખો લોકોના હૃદય આસને પોતે ગુરુ તરીકે બિરાજે છે, એ આખી જે સમગ્ર યાત્રા છે એને જ્યારે આપણે થોડુંક પણ અવલોકન કરીએ ત્યારે આપણને મનાય કે પૃથ્વી પર આ અશક્ય વાત શક્ય બની છે. આમ તો પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એક સમુદ્ર સમાન છે, દરિયા જેટલું મોટું જીવન છે, અને અહીંયા આપણને અડધો પોણો કલાકમાં વાત કરવાની હોય એટલે સમુદ્રમાંથી એક ટીપું લઈએ એટલી વાત થાય. કારણ કે મહાપુરુષોનું જીવન બહુ વિશાળ હોય છે, બહુ ઊંડાણ પામેલું હોય છે, અને આપણા જેવા સામાન્ય વ્યક્તિ પોતાની સામાન્ય બુદ્ધિ કે સામાન્ય કળાથી એને માપી શકે નહીં. એટલે એક અંગ્રેજી લેખકે લખ્યું છે કે ધ હાઇટ્સ અચીવડ એન્ડ કેપ્ટ બાય ગ્રેટ પર્સનાલિટીઝ વેર નોટ અચીવડ બાય સડન ફ્લાઇટ બટ દે વાઇલ દેર કમ્પેનિયન્સ વેર સ્લીપિંગ વેર ટોઇલિંગ અપવર્ડ્સ એટ નાઇટ. કે મહાન પુરુષોએ જે કક્ષા પ્રાપ્ત કરી છે, જે ઊંચાઈ ઉપર પોતે અત્યારે બિરાજમાન છે, એ રાતોરાત ત્યાં પહોંચ્યા નથી, પણ જ્યારે એના સાથી મિત્રો રાતની ચેનની નિંદ્રામાં ઊંઘતા હતા ત્યારે રાત્રે જાગી જાગીને એમણે પુરુષાર્થ કર્યો છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આજે લાખોના હૃદય સિંહાસને બેઠા છે, એ ફક્ત શાસ્ત્રીજી મહારાજ કે યોગીજી મહારાજના આશીર્વાદથી નહીં, પોતે પોતાના જીવનમાં ભગીરથ પુરુષાર્થ કર્યો છે અને પુરુષાર્થથી પોતે આ કક્ષાએ પહોંચ્યા છે. આ બીએપીએસ સંસ્થા જે અત્યારે દેખાય છે, બોચાસન જેવા એક નાના ગામમાં શરૂ થયેલી આ સંસ્થા, 5 હરિભક્તો અને 5-10 સંતોથી શરૂ થયેલી આ સંસ્થા આજે યુનોમાં સોશિયો ઇકોનોમિક કાઉન્સિલમાં કન્સલ્ટેટિવ સ્ટેટસ મેળવે ત્યાં સુધીની જે આ સંસ્થાની યાત્રા છે એમાં પ્રમુખ સ્વામી મહારાજનો પરસેવો નહીં પણ લોહી રેડાયેલું છે, એટલે આ કક્ષા આજે આપણને જોવા મળે છે. આટલો મોટો સત્સંગ સમુદાય આપણને જોવા મળે છે, નાના મોટા ભાઈ ભાઈ, હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોવા મળે છે, હજારોની સંખ્યામાં પ્રતિષ્ઠિત બુદ્ધિશાળી ગુણભાવી વર્ગ જોવા મળે છે. એની પાછળનું રહસ્ય શું છે? એ પ્રમુખ સ્વામી મહારાજનો ભગીરથ પુરુષાર્થ, એમના જીવનની એક ભાવના. તો જો સ્વામીશ્રીએ જે પુરુષાર્થ કર્યો છે અદ્વિતીય છે. 1951 સાલથી જ્યારથી શાસ્ત્રીજી મહારાજે એમને પ્રમુખ નિમ્યા, ત્યાર પછીના સાલ શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા ત્યારથી 51 થી 71 ની સાલમાં પોતે યોગીજી મહારાજની છત્રછાયામાં રહીને સંસ્થાની તમામ વહીવટી પ્રવૃત્તિ સંભાળી, સાથે સાથે યોગીજી મહારાજની સાથે વિચરણમાં પણ પોતે ચાલતા, સત્સંગ સભા પારાયણ વગેરેનો પણ લાભ આપતા, પણ બહુધા વહીવટી કાર્ય એમને રહેતું, પણ એની માટે એમને કાર્ય કરવાનું હતું પોતા કરતા બધા જ સિનિયર કોઠારી સંતો સાથે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વર્ણન કરતા, જે તે મંદિરમાં જાય ત્યાં 2-3 દિવસ રહે, એ જૂના કોઠારીઓ એની સાથે વાડીએ જાય, એની સાથે બેસે, રાત્રે ચેષ્ટા બોલે, કલાક કલાક 2-2 કલાક બેસે, પછી 3જે દિવસે પછી એકાઉન્ટની વાત ચાલુ થાય, 4થે દિવસે પછી બાંધકામની વાત ચાલુ થાય. પણ એવી રીતે ધીમે ધીમે ધીમે કરતા બધા સાથે આત્મીયતા કેળવીને એમણે કાર્ય કર્યું. કાયમ પોતે ગોંડલ આવતા ત્યારે અમદાવાદથી સવારે 5 વાગ્યાની બસ પકડતા. પ્રગટ ભગતે આ વાત બ્રહ્મોપનિષદ પુસ્તકમાં એમના લેખમાં લખી છે. પોતે સેવક તરીકે સાથે રહેતા, સવારે 5 વાગે અમદાવાદથી બેસે, 11-1 વાગે ગોંડલ પહોંચે, અને તે વખતે તો આવી રીતનું કોઈ જાહેર વાહનમાં ટ્રાવેલિંગ કરવાનું હોય ત્યારે સંતો ઉપવાસ કરતા, તો આખા દિવસનો નિર્જળા ઉપવાસ પ્રમુખ સ્વામી મહારાજને રહેતો. સંતોના નિયમ પ્રમાણેના ઉપવાસ તો પોતે કરતા, પણ સાથે સાથે આ ઉપવાસ પણ પોતે કરતા. કાયમ પોતે થર્ડ ક્લાસમાં ટ્રાવેલિંગ કરતા હતા, ફર્સ્ટ ક્લાસમાં કોઈ દિવસ એમને ટ્રાવેલિંગ કરવાની ઈચ્છા થઈ નથી, અથવા તો હક પોતે વ્યક્ત કર્યો નથી. એવી રીતે યોગીજી મહારાજના સાનિધ્યમાં બધું એમણે વિચરણ કર્યું અને સંસ્થાનું જે વહીવટી માળખું છે એ વધારે મજબૂત બનાવ્યું. અને 1971ની સાલમાં જ્યારે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સ્વધામ પધાર્યા, ત્યાર પછી પોતે ગુરુપદે આવ્યા, એ પછીની જે સ્ટોરી છે ઇઝ અનબિલીવેબલ, એ માનવામાં ન આવે એવી એક કહાની છે. જેમ શ્રીજી મહારાજનું ઐશ્વર્ય, સમાધિ પ્રકરણ, ગુણાતીયાન સ્વામીની વાતો કરવાની શ્રદ્ધા, ભગતજી મહારાજની સાધના, શાસ્ત્રીજી મહારાજની અડગ નિષ્ઠા, યોગીજી મહારાજનો સમ સુરતભાવ એકતા, એમનો નિર્દોષ બુદ્ધિનો સિદ્ધાંત, એ જેમ માનવામાં નથી આવતું એમ પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ, એમનો પુરુષાર્થ જે છેલ્લા 35 વર્ષનો છે એ પણ માનવામાં નહીં આવે.
ભવિષ્યની પેઢીને માનવું અશક્ય છે. અત્યારે આપણે કહીએ આવી ગરમીમાં જયારે આપણે બધા જ એક હાથ અત્યારે સભામાં હલાવીએ છીએ ત્યારે ભગતજી મહારાજે બે દિવસ નિર્જળા ઉપવાસ ને ત્રીજે દિવસે પારણા કરવા એ સાધના કેવી રીતે કરી હશે એ આપણને માનવામાં નથી આવતું. 23 કલાક પોતે જાગીને એક જ કલાક સૂઈને કેવી રીતે દિવસો વિતાવ્યા હશે એ આપણી બુદ્ધિમાં બેસતું નથી. એમ ભવિષ્યની પેઢી જ્યારે બધું જ એસી રૂમમાં બેઠા બેઠા કમ્પ્યુટર ઉપર કામ કરતી હશે ત્યારે રોજની 100-100 પધરામણી કેવી રીતે થાય, રોજના 10 ગામનું વિચરણ કેવી રીતે થાય, રોજના 40-50-60 પત્રો ઉપર સહી કેવી રીતે થાય, રોજની 400 મુલાકાતો કેવી રીતે શક્ય બને, ઇમ્પોસિબલ ફોર ધેમ ટુ બિલીવ, માનવું અશક્ય બની જશે. પણ આપણે તો આપણા ગુરુહરિને આપણે અહીંયા બેઠા છીએ બધા જ સાક્ષી છે કે સાક્ષાત આપણે આવી રીતે એમને વિચરણ કરતા આ આંખે આપણે જોયા છે. તો આવી રીતે એમને દીવો ત્યાં દાતણને એવું વિચરણ એમણે કર્યું છે, જબરદસ્ત પુરુષાર્થ એમને કર્યો છે અને બહુ પ્લાનિંગ સાથે પુરુષાર્થ કર્યો છે. પ્રમુખ સ્વામી મહારાજનું આખું જીવન આપણે સ્ટડી કરીએ તો ઇટ ઇઝ નોટ હેફ હેઝાર્ડ કે ચલો અહીંયા આમ લોકલી એવરી ડે ટાઈમ પ્રમાણે જાઓ તો હેફ હેઝાર્ડ લાગે કે સાબરકાંઠા હતા અને નવસારીમાં કોઈ બોલ્યા તો અહીંયા આવે ને પાછા ત્યાં જાય, વિચરણ એવું રહેતું. પણ ઓવરઓલ લોંગ સ્ટેજમાં એમનું બહુ પ્લાનિંગ હતું. એ પોતે જાણતા હતા કે 1981 અને 85માં મોટા મહોત્સવો આવશે, એમાં અમારે સ્વયંસેવકોની જરૂર પડશે. પોતાના મનમાં હતું જ કે આવા મહિના 1.5 મહિના 2 મહિનાના ભવ્ય ઉત્સવો આપણે ઉજવવા છે. પછી 91-92માં પણ આવશે ઉત્સવો, એટલે 81 થી 91માં ભવ્ય મોટા ઉત્સવો સંસ્થાએ ઉજવવાના છે. પછી પોતે જાણતા હતા કે ગુજરાતના દરેક તાલુકા પ્લેસ જિલ્લા પ્લેસમાં શિખરબદ્ધ મંદિર એ કરવાના છે. પણ એની માટે એમને ખબર હતી કે પહેલાં હરિભક્ત સમુદાય ખૂબ જ બળવાન જોશે, સ્વયંસેવકો જોશે, કાર્યકર્તાઓ જોશે. એટલે પહેલાં 10 વર્ષ એમણે કોઈ ઉત્સવ કે કોઈ મંદિરોની રચના તરફ એમને લક્ષ્ય ના આપ્યું. સાહજિક કંઈક થયું થોડું ઘણું એ કર્યું, પણ 71 થી 81 સુધી 10 વર્ષ ફક્ત વિચરણ એમણે કર્યું છે. કારણ કે એમને આખો લાખોની સંખ્યામાં સમુદાય ઊભો કરવાનો હતો એટલે એમણે વિચરણ કર્યું. અને પછી એ વિચરણ દ્વારા જે હરિભક્ત સમુદાય ઊભો થયો, એક સમર્પિત વર્ગ ઊભો થયો, ગુણભાવી વર્ગ મોટો ઊભો થયો, સમર્પિત સ્વયંસેવકો ઊભા થયા, એટલે પછી બધા ભવ્ય ઉત્સવો જે આવ્યા, દ્વિશતાબ્દી મહોત્સવો, યોગીજી માનો શતાબ્દી મહોત્સવ, અક્ષરધામ ઉદ્ઘાટન, એ બધામાં 17,000 સ્વયંસેવકો, 15,000 સ્વયંસેવકો મળી રહ્યા. અને એ બધા મહોત્સવ ઉજવ્યો એટલે આખા સમાજમાં જય જયકાર થયો. અને પછી એમનો સિદ્ધાંત હતો ઉપાસના પ્રવર્તનનો, એટલે શિખરબદ્ધ મંદિરો એ બાંધી દીધા. પ્રમુખ સ્વામી મહારાજે 20 શિખરબદ્ધ મંદિરો કર્યા, એમાં 18 શિખરબદ્ધ મંદિરો તો છેલ્લા 10 વર્ષમાં કર્યા છે. એમનું પ્લાનિંગ હતું આ, એમને એમણે નથી કર્યું. પહેલા 10 વર્ષ વિચરણ ગુરુપદે આવ્યા પછી, પછી 10 વર્ષ મહોત્સવો અને પછી 10 વર્ષ શિખરબદ્ધ મંદિરો, એટલે બહુ જ પ્લાનિંગથી એમણે કામ કર્યું છે. પણ આ જે વિચરણ એમણે કર્યું 1976 સાલમાં તો પ્રમુખ સ્વામી મહારાજના પોતાના જીવનનો એક રેકોર્ડ છે. એક જ વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજ 728 ગામોમાં વિચરણ કર્યું, એટલે ઇટ્સ એન એવરેજ ઓફ 61 પર મંથ, 61 ગામો દર મહિને એમણે વિચરણ કર્યું છે. અને પાછા રોજના 40 થી 60 બધી પધરામણી હોય, 2 કે 3 જાહેર સભા હોય. અને બીજે જ વર્ષે 1977 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા, અને તે વખતે ત્યાં સંસ્થા એટલી બધી સબળ નહીં કે પ્રમુખ સ્વામી મહારાજને પ્લેનમાં ફેરવી શકે, એટલે બાય રોડ સ્વામીશ્રી બધે વિચરણ કરેલું. ન્યુયોર્કથી લોસ એન્જલસ પ્રમુખ સ્વામી મહારાજ બાય રોડ ગયેલા. એ કેટલું થાય, અહીંયા સુરતથી તમે જગન્નાથપુરી જાઓ, ત્યાંથી અહીંયા પાછા સુરત આવો, અહીંથી પાછા જગન્નાથપુરી જાઓ, 3 ટાઈમ્સ એટલું ન્યુયોર્કથી લોસ એન્જલસ થાય ગાડીમાં. મણકા તૂટી જાય કે નહીં, પણ રાતોની રાત ગાડીમાં પ્રમુખ સ્વામી મહારાજે કાઢી છે. ડૉક્ટર કેસી પટેલ આ વિચરણની વાતો કરતા ઘણી વખત કહે છે કે અહીંયા દેશમાંથી હરિભક્તોના સગાવાલા મિત્રો ત્યાં પરદેશમાં રહેતા હોય, એના સરનામાં એમને પ્રમુખ સ્વામી મહારાજને આપ્યા હોય, તો સ્વામીશ્રીએ કે વિવેકસાગર સાહેબ લીધા હોય, તો ઘણી વખત તો હાઈવે ઉપર ઊભા રહીને પબ્લિક ટેલિફોન સિસ્ટમ્સ, અત્યારે જે આપણે એસટીડી પીસીઓ કહીએ છીએ, ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ હાથમાં અહીંયા ટેલિફોન રિસીવર રાખી નંબર જોતા જોતા જાતે ડાયલ કરતા હોય એવા પ્રસંગોમાં હું સાક્ષી છું, એવું કેસી કાકા કહે છે. પાછળનો સંપર્ક કરીને કે અમે તમારા ગામ સુધી આવ્યા, તમારે ત્યાં પધરામણી આવ્યા છે. પેલો કે હું સ્વામી મારે તો ટાઈમ નથી, મારા જોબ પર નીકળવાનું. સ્વામી કે 1/2 કલાકમાં પહોંચે તું રાજો ને. સામેથી પધરામણી ઊભી કરી, સામેથી સત્સંગ કરાવ્યો, અને એવી રીતે આ બધો સમુદાય એમણે તૈયાર કર્યો છે. છેક લોસ એન્જલસ મળ્યા રાજુ, ત્યાં સ્વામી કે 3.5 દિવસથી હું તને શોધતો હતો, આજે તું મળ્યો, પ્રેમથી એને મળ્યા. પણ આવી રીતે સ્વામીશ્રીએ બધું ત્યાં વિચરણ કર્યું છે. 1977માં એ જ સાલમાં જ્યારે સ્વામીશ્રી અમેરિકામાં હતા, ન્યુયોર્કમાં સ્વામી ડૉક્ટર કેસી પટેલને બોલાવીને કે સ્વામી કે આપણો અતુલ અજમેરા છે,
કલકત્તા વાળો એ અહીંયા આવ્યો છે, ક્યાં છે તમને ખબર છે? એ ત્યાંથી સીએ થયેલો છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અહીંયા ક્યાંક સારી જોબ કરે છે. જેસિકા કે હું નથી ઓળખતો, પણ આપણે એક બે હરિભક્તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એને પૂછી જવું, કદાચ કંઈક સંપર્કમાં હોય તો એને પૂછ્યું, અમને ખ્યાલ નહીં. સ્વામી કે તમે શોધો તમે. પછી મળ્યા નહીં એટલે સ્વામીએ કલકત્તા ફોન જોડાવડાયો. હવે અતુલના ઘરે ફોન નહીં, રેસિડેન્સ, એટલે બીજા એક હરિભક્તને ત્યાં ફોન કર્યો, એમને કીધું કે તમે અતુલના ઘરે જાઓ અને ત્યાંથી એનું ન્યુયોર્કનું એડ્રેસ લો ને અમને આપો. એટલે 1.5 દિવસે બધું એડ્રેસ અહીંયા આવ્યું, ત્યાં હરિભક્તને મોકલ્યા. તો અતુલ કહ્યો, બાપા અહીંયા આવ્યા છે? તો પછી એ મંદિરે આવ્યા અને સ્વામી રૂમમાં બેઠા હતા અને અતુલ અજમેરા ત્યાં સામે આવ્યા. પોતે સેવક સંતોના ટેકઓવર એકદમ જ ઊભા થઈ ગયા અને સીધા અતુલને ભેટ્યા. સ્વામી કે, અતુલ તને શોધવા માટે તો મેં આખો અમેરિકા હું ખૂંદી વળ્યો છે, લોસ એન્જલસ જઈને પાછો આવ્યો, પછી ખબર પડી તું ન્યુયોર્કમાં જુઓ, કલકત્તાથી તારું એડ્રેસ મંગાવ્યું. પણ ખૂબ જ પ્રેમથી એને ભેટ્યા, અતુલ તો રડી પડ્યા. અને આજે આપણે ન્યુયોર્ક સત્સંગ કેન્દ્રના મુખ્ય કાર્યકર તરીકે અતુલ અજમેરા સેવા કરે છે, પણ કરે જ ને, કેમ ના કરે? પણ જો આવી રીતે વિચરણની સાથે સાથે આત્મીયતા, પ્રેમ, હૂંફ યાદ કરી કરીને બધા હરિભક્તોને પ્રેમથી રાખ્યા છે, એટલે આ સત્સંગ સમુદાય બધો ઊભો થયો છે. અત્યારે આપણને અહીંયા સભામાં પૂછવામાં આવે કે તમારા જીવનમાં કોઈ એક પ્રસંગે, નાના કે મોટા નિર્ણયમાં પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત રસ લઈને એ પ્રશ્ન સુલઝાવી આપ્યો હોય એવા હરિભક્તો હાથ ઊંચા કરો. તો બધા હરિભક્તોના હાથ ઊંચા થઈ જાય, 2-3 વાર થઈ જાય, એટલો બધો એમને રસ લીધો છે. આ ખાલી કોઈ એવા ગુરુ નથી હુ મૂવ્સ ફ્રોમ એરપોર્ટ ટુ એરપોર્ટ, સભામાં કથા કરીને નીકળી જાય એવા સંત નથી. એ કથા ઉપદેશ જ્ઞાનની સાથે આત્મીયતા, પ્રેમ ને હૂંફ એ પણ પીરસે છે. એટલે ભક્ત છે એ ભક્તિના માર્ગે, અધ્યાત્મ માર્ગે વધારે સારી રીતે પોતે પ્રગતિ કરી શકે. તો આવી રીતે એમને વિચરણ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે રાત દિવસ જોયા નથી, દિવસના 13-13 ગામ હોય. જેતપુર ને બધી ઠેકાણે તો પ્રમુખ સ્વામી મહારાજના ગાડી બગડી તો જાતે એમણે ધક્કા મારેલા છે. અને મહી કાંઠામાં બધે કોતરે 2 કિલોમીટર 1-1 ઝૂંપડું આવે, ટેકરા ચડવાના અને ઉતરવાના, ત્યાં પણ એકાદશી હોય. પછી કદાચ કોઈ વખત બીમાર હોય તો પણ પોતે પ્રેમથી બધે વિચરણ કર્યું છે. ફિલાડેલ્ફિયામાં તો 1996 સાલમાં અમે ત્યાં ગયેલા અને વિચરણમાં તો એક હરિભક્તના ઘરે રાત્રે 11:30 વાગે પહોંચ્યા. પછી કોઈ અમારી, અમે 4-5 સંતો હતા, એક સંત બોલ્યા સાહજી કે ઘણું મોડું થયું, કારણ કે અમારે ત્યાં જમવાનું હતું, રાત્રે 11:30 થયેલા, એ ઘણું મોડું થયું. પેલા હરિભક્ત હસ્યા, એટલે અમે પૂછ્યું કેમ હસ્યા સ્વા? એટલે હરિભક્તે કહ્યું, સ્વામી તમે આમ ઘડિયાળ સામે જોઈને કહો છો 11:30 બહુ મોડું થયું, આ જ ઘરમાં, આ જ રૂમમાં તમે જ્યાં બેઠા છો ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 2:45 વાગે પધરામણી આવેલા. ત્યારે અમને થયું કે આપણે તો 3-4 કલાક વહેલા છીએ, ખાઈ લો, બીજું શું, આપણે છાનામાના જમવા બેસી જાવ, કારણ કે આપણે તો વહેલા છીએ ઘણા. કારણ કે ફિલાડેલ્ફિયામાં પ્રમુખ સ્વામી મહારાજને વોશિંગ્ટન જવું હતું, સાંજે 4 વાગે પધરામણી શરૂ કરી, બીજે દિવસે 4:15 વાગ્યા સુધી એમણે પધરામણીઓ કરેલી. તો આવી રીતે એમણે બધું વિચરણ કર્યું છે અને એવી રીતે આ સત્સંગ સમુદાય બધો ઊભો થયો છે. પત્ર વ્યવહારનો પણ કેટલો બધો લોડ, આજની તારીખમાં પ્રમુખ સ્વામી મહારાજને રોજના 40 ઇનકમિંગ લેટર્સ છે, એનો મતલબ શું, 40 આઉટગોઈંગ. પ્રમુખ સ્વામી મહારાજને આજની તારીખમાં પણ રોજ 1-1.25 કલાક પત્ર વ્યવહાર માટે આપવો જ પડે, ન આપે તો બીજે દિવસે 80, ન આપે તો ત્રીજે દિવસે 125 લેટર્સ ત્રીજે દિવસે થઈ જાય, એટલે રોજ સમય આપવો જ પડે. અને આ તો લોકોના પ્રશ્નો જ સાંભળવાના ને, કોઈક અંદર વખાણ કરીને કઈ, ઓહો તમે બ્રહ્મ સ્વરૂપ છો, વખાણ થોડે કરે, કેટલાય પ્રશ્નો હોય જાત જાતના, એ બધા એનું સમાધાન કરવાનું, આશીર્વાદ આપવાના, આશ્વાસન આપવાનું. પણ એ પત્ર વ્યવહારની, એ સ્વામીશ્રીએ પોતે હરિભક્તોના વ્યવહારની જવાબદારી સંભાળી છે એટલે કરે છે, પણ એ પત્ર વ્યવહારનો બોજ પણ કેટલો બધો છે. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને બપોરે ફ્રૂટ લીધા પછી બધો, ઘણા બધા પત્રો ભેગા થઈ ગયા, એટલે ધર્મચરણ સાહેબ કીધું થોડી વાર બાણું બંધ કરી દો, આપણે પત્ર બધા પત્રો લખી લઈએ. બેઠા હતા, 3-4 થપ્પી બાજુમાં પડેલી. તે વખતે નાગજી કાકાના દીકરા ઘનશ્યામભાઈ મૂળ શિષ્યના, એ લોકો નાઇરોબી ત્યાં પોતે ત્યાંથી આવેલા, આવ્યા અને સ્વામી દંડવત કર્યા. અગાઉ એમને વાત કરેલી ફોન પર કે મારે મળવા આવવું છે, તો હું આવું, સ્વામી હા પડેલી. તો સ્વામી એમ લખતા લખતા ઊંચું જોયું ચશ્મા, સ્વામી કે ઘનશ્યામ આવી ગયો તો ક્યાં, પાછા લખવા માંડ્યા પત્ર. તો 2 દંડવત કરીને ઘનશ્યામભાઈએ ઊંચું જોયું, ત્યાં 2 મોટા મોટા પત્રની થપ્પી એમણે બાજુમાં જોઈ, પ્રમુખ સ્વામી મહારાજને બાજુમાં ટેબલ ઉપર. એટલે મનમાં સહેજે એમ થયું, કારણ કે એમની સાથે પ્લાસ્ટિક બેગ, જે કેરી બેગ હતી, એમાં આફ્રિકાના હરિભક્તોની ટપાલો હતી 15-20. સાહેબ કે મારે તો રોજનું છે, લાવ પત્ર. તો ઘનશ્યામભાઈએ પત્ર કાઢીને સ્વામીને હાથમાં આપ્યા અને પછી થપ્પી બાજુમાં મૂકીને સ્વામી મૂકતા મૂકતા હસ્યા. સાહેબ કે ઘનશ્યામ મારે તો આ બધું રોજનું છે, કે ટેવ પડી ગઈ સ્વામી કે. પછી ઘનશ્યામભાઈ કીધું કે સ્વામી અત્યારે તમારે એટલું બધું કામ છે, આટલી મોટી સંસ્થાનો વહીવટ છે, આટલા બધા હરિભક્તોની જવાબદારી છે,
તમે એમ કરો બે સ્વરૂપ ધારણ કરી લો, એક સ્વરૂપ મંદિરમાં રહે એટલે પૂજા ને આરતી ને દર્શન ને કથા ને સભા ચાલ્યા કરે, એક સ્વરૂપ બહાર વિચરણ કરે એટલે પધરામણી ને ઉદઘાટન ને બધું ચાલ્યા કરે, એટલે બે સ્વરૂપ ધારણ કરો તો કામ થાય. તે વખતે સ્વામી એકદમ ભાવથી બોલ્યા, સ્વામી કે ઘનશ્યામ બે નહીં, અત્યારે ચાર સ્વરૂપે કામ થાય છે ત્યારે બધા કામ પૂરા થાય છે. કેટલો ભીડો લેતા હશે, કેટલો બધો ભીડો લેતા હશે. ચાર સ્વરૂપે એટલે એક પ્રમુખ સ્વામી ચાર વ્યક્તિનું નહીં, એક પ્રમુખ સ્વામી ચાર પ્રમુખ સ્વામીનું કામ કરે છે. કેટલો બધો ભીડો કહેવાય. સ્વામી કે ઘનશ્યામ ચાર સ્વરૂપ અત્યારે કામ ચાલે છે ત્યારે કામ પૂરું થાય છે. તો આટલો બધો પત્ર વ્યવહાર, એક વખત એક જણે 72 પાનાનો પત્ર લખેલો, 72 ફૂલસ્કેપ પેજીસ, હે આખું ખબર નહીં એની થીસીસ લખી નીકળી પહોંચાડી દીધી હશે કોણ જાણે જીવનની. સ્વામીએ 72 પાનાનો પત્ર વાંચ્યો અને સામે 8 પાનાનો જવાબ લખ્યો. બોલો કેટલી શ્રદ્ધાથી સ્વામીશ્રીએ એ પત્ર વાંચ્યો હશે. પણ દરેક હરિભક્તોને પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ રાજી કર્યા છે, સાથે સાથે મુલાકાતોનો પણ એટલો બધો ભીડો. આપણે જોઈએ છીએ કે સવારે 9 વાગે નાસ્તો પત્યો નથી ને 100 જણા લાઇનમાં ઊભા નથી, બપોરે 12:30 જમવાનું પત્યું નથી 1 વાગે અને 100-150 ઊભા નથી, સાંજે 9 વાગે જમવાનું પતે ને સામે 100-150-200. રોજ 250-300-400 જણાને મુલાકાત આપવાની, એના પ્રશ્નો સાંભળવાના, માણસની બુદ્ધિ બેર થઈ જાય, એને બીજું કંઈ સૂજે જ નહીં, ગાંડા જેવો થઈ જાય, એ પોતે કંટાળી જાય. પણ આ પોતે ભક્તિ માની છે, મહારાજના આશ્રિત હરિભક્તો છે, એને વ્યવહારિક થોડીક અનુકૂળતા થાય તો સારી રીતે ભજન ભક્તિ કરી શકે એવા શુભ હેતુથી એ પોતે આપણા પ્રશ્નોમાં રસ લે છે. બાકી એ તો અલગારી છે, એ તો સાધુ છે, એને શું પડી છે. એ તો કે જો તમે ભજન કરો ને સારું થશે, ભગવાન તમારું સારું કરશે, એમ કે સ્ટેજ ઉપરથી ઉતરીને જતા રહે, આમ કરીએ છીએ એવું. પ્રમુખ સ્વામી મહારાજ એવું ના ચાલે, એ તો દરેક હરિભક્તના ઘરે પધરામણી, વાતો, ચીતો, વ્યવહાર બધું જાણે કરે, બધું જ કરે. બાકી તો સ્ટેજ ઉપર બેસીને કથા કરનારને ક્યાં ખોટ છે, પૃથ્વી ઉપર હજારોની સંખ્યામાં ફરજ. પણ હરિભક્તોને મુલાકાત આપીને એના પ્રશ્નો સાંભળવો, આજે દુનિયામાં કોઈ કોઈનું સાંભળતું નથી. ધેર ઇઝ નો બડી ટુ લિસન ટુ લેન્ડ ઇઝ યર. એમાં કોઈક સાંભળે તમારી વાત શાંતિ તો 50% બિચારને સ્ટ્રેસ ઓછો થઈ જાય. અને પછી સ્વામી જેવા સાંભળતા હોય, જેમાં એમને આસ્થા હોય, શ્રદ્ધા હોય અને પ્રશ્નનું સમાધાન મળશે એવી આશા હોય, એ વખતે આશીર્વાદ આપીને પ્રેમથી થોડી વાત કરે, એનો પ્રશ્ન ઉકલી જાય. કદાચ એ પ્રશ્નનું સમાધાન અથવા તો એનું પરિણામ આવતા કદાચ થોડા મહિનો કે વર્ષો જાય, પણ એકવાર એ માણસને ઘણી બધી રાહત થઈ જાય કે ચલો સ્વામી પાસે વાત થઈ ગઈ, સ્વામીએ સાંભળી શાંતિ, સ્વામી આશીર્વાદ આપે તો સારું થઈ જશે. એ જે આશ્વાસન મળી જાય ને એની કિંમત ઇટ ઇઝ ઇન મિલિયન્સ ઓફ ડોલર્સ. પણ જો એ સ્વામીશ્રી કરે છે અને મુલાકાતો જે ચાલે અને એ મુલાકાતોમાં જે પ્રશ્ન આવે, આપણે બધાએ રજૂ કરેલા છે, આપણને ખબર છે કે કેવા પ્રશ્નો આવે. એ વખતે જે નિર્ણયો આપવા અત્યંત અઘરા છે. એક સેમ્પલ પ્રશ્ન રજૂ કરું, તમે એનો ઉત્તર આપજો, આમાં શું ઉત્તર હોઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં તે વખતે બનાસકાંઠાથી એક હરિભક્ત સ્પેશિયલ સરકારી નોકરી કરતા, તે રજા લઈને સ્વામીને મળવા માટે આવ્યા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી મારે પ્રમોશન આવ્યું છે બઢતી, અને પ્રમોશન આવે એટલે બદલી આવે જ ભેગી, એટલે કે મને નવસારી મૂક્યો છે એટલે બનાસકાંઠાથી મારે નવસારી જવાનું છે, મારે પગાર પણ વધારો થાય છે, 3,000 રૂપિયા વધે છે જેની મારે બહુ જરૂર છે, એટલે બધી રીતે સારું થયું છે. સામે પ્રશ્ન એ છે કે મારો દીકરો અને દીકરી એક 10મા ધોરણમાં છે અને 12મા ધોરણમાં છે, બંનેને બોર્ડની એક્ઝામ છે, આ ડિસેમ્બરનો મહિનો છે, 2.5 મહિના પછી બંનેને બોર્ડ એક્ઝામ આવશે જે અગત્યનું છે. હવે જો હું ટ્રાન્સફર લઈને આખું ફેમિલી અમે ત્યાં જઈએ તો નવી સ્કૂલમાં કે ટ્યુશન ક્લાસીસમાં અમારા દીકરા દીકરી બધા સેટ થાય કે ન થાય એ પ્રશ્ન છે. અમુક કોર્સીસ અહીંયા ચાલી ગયા હોય, અમુક ત્યાં ન ચાલ્યા હોય, અમુક અહીં ન ચાલ્યા હોય ત્યાં ચાલી ગયા હોય, એટલે ત્યાં થોડોક પ્રશ્ન રહે છે. એમને અહીંયા મૂકીને અમારા કોઈ સગાવાલા કે નજીકના કોઈ હોય તો અહીંયા એને મૂકીને જઈ શકીએ એમ નથી, સાથે લઈ જ જવા પડે દીકરા દીકરીને, અને અગત્યનું વર્ષ 1 માર્કનો પણ ફેર પડે તો પણ સારી લાઈન હાથમાં જ જતી રહે. હવે જો એ દીકરા દીકરીનું ધ્યાન રાખીને, એ લોકોના અગત્યના વર્ષ છે એ ધ્યાનમાં રાખીને જો હું બદલી ન લઉં, અત્યારે ટ્રાન્સફર ન લઉં તો પાછી 7 વર્ષે આવે, પણ મારા પગાર વધારાની પાછી જરૂર છે, તો હું શું કરું, બદલી લઉં કે ના લઉં? તો બધા હસવા માંડ્યા કે નહીં? હસું કહેવાનું, આવું બોલો. પ્રમુખ સ્વામી મહારાજ ને પૂછે કે સ્વામી અમારા દીકરાએ છે ને એક દીકરીને જોઈ છે, આમ બંને નામ સામાન્ય તો પસંદ છે, અમે વડીલો એક બે વાર મળ્યા છે પણ હજી આમ થોડું ગોઠવવાનું બાકી છે, ભણતર થોડુંક આમ છે ને પેલું આમ છે, લગ્ન કરીએ કે ના કરીએ? પ્રમુખ સ્વામી મહારાજ એક તો બે માંથી કઈ જોયા ના હોય. પ્રમુખ સ્વામી મહારાજની હાય હા ચાલવાની હોય, નાય ના ચાલવાની હોય. દુનિયાના કોઈ ધર્મગુરુ, નો બડી ટેક્સ ધીસ રિસ્પોન્સિબિલિટી, કોઈ જવાબદારી લેતા જ નથી એના શિષ્યોની. આ જોખમ છે આ જવાબદારી લેવામાં. ઊંધું પડે એટલે પેલો જતો રહે,
એનો શિષ્ય મટી જાય. પણ આ તો આધ્યાત્મિકતા એટલી હરિભક્તોના હૃદયમાં ઠસોઠસ પ્રમુખ સ્વામી મહારાજે ભરી છે, પોતાનામાં શ્રદ્ધા વિશ્વાસને આત્મીયતા પણ એટલી કેળવાવી છે, અને એમને જ્ઞાન પણ એવું આપ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ આપશે ને કદાચ ન થાય તો એમાં પણ મારું રૂડું રહેલું છે એ સમજણ દુનિયાના કોઈ આધ્યાત્મિક સંપ્રદાયમાં એના ગુરુ આજ સુધી આપી શક્યા નથી. ગુરુ આશીર્વાદ આપે અને ન ફળે તો પણ શિષ્ય એમ સમજે કે આ મારા સારા માટે જ છે, એવી જે સમજણ લાખોના હૃદયમાં ને મનમાં ઊભી કરવી એ દુનિયાના કોઈ ધર્મગુરુ આજ સુધી એમાં સફળ રહ્યા નથી, કરી જ નથી. એકાદ બે શિષ્ય કોઈ પૂર્વે શાસ્ત્રોમાં લખેલા છે કે એવા તૈયાર થયા ગુરુ દ્વારા, લાખોના જીવનમાં સમજણ આપી જે અધ્યાત્મ માર્ગે વ્યવહારમાં ચાલતા ગ્રહસ્થો માટે સૌથી અગત્યની સમજણ છે એ લાખોના હૃદયમાં પૂરી દીધી છે. તો જો સ્વામીશ્રીએ આ બધી વાતો કરી છે પણ આ વ્યક્તિગત મુલાકાત એ કેવળ કરુણાએ કરીને આપે છે, પણ એમાં આટલો બધો ભીડો રહે છે. હવે પ્રમુખ સ્વામી મહારાજને આ ઉત્તર કેટલી મિનિટમાં આપવાનો હોય? સેકન્ડ્સમાં. અને પ્રમુખ સ્વામી એમ વાળ માથું ખંજવાડતા રંજાડતા એમ કે ના, એમ કહે ને તું સાંજે આવ ને હું પછી વિચારીને કહું, એવું કોઈને કીધું આજ સુધી? નો બડી યસ ટુ આન્સર સ્પોન્ટેનિયસલી એકદમ એમ, કારણ કે સાંજે પાસે એના જેવા 150 તો ઊભા જ હોય લાઈનમાં, કાલ આવજે એમ પણ ના કહેવાય, અને પાછા અત્યારે જ લાઈનમાં બધા ઊભા હોય હા કે ના. અને ત્યાં બનાસકાંઠામાં પાછળ ઘરે 7 જણા આમ લમડું હાથમાં લઈને બેઠા હોય કે હમણાં ફોન આવશે જવાનું છે કે નહીં નવસારી હા કે ના. અને સ્વામીશ્રીના એક ઉત્તર ઉપર આખું કુટુંબ એ માઇગ્રેટ થવાનું હોય. તો આવા તો લાખો પ્રસંગો પણ પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તરો આપે છે. પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું 1985માં જ્યારે લંડનમાં એમને ઇન્ટરવ્યૂ લીધો હતો, પછી એ આખું જે એમની રિસર્ચ થીસિસ છે એ પુસ્તક એમણે લખ્યું છે ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ ધ સ્વામિનારાયણ સેક્ટ, એમાં એમણે લખ્યું છે એ પ્રશ્ન જે પૂછ્યો એ પ્રશ્નોત્તરી આખી એમણે છાપી છે. એમાં પ્રમુખ સ્વામી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે તમને વ્યવહારનો કોઈ અનુભવ નથી, તમે 18 વર્ષની ઉંમરે સાધુ થયા, તમે લગ્ન જીવન જીવ્યા નથી એટલે તમને લગ્ન જીવનનો કોઈ અનુભવ નથી, તમે કોઈ દુકાન નોકરી ધંધો કે કારખાનું ચલાવ્યું નથી એટલે તમને એનો પણ અનુભવ નથી, તમે કોઈ પૈસાની લેતી દેતી બહુ મોટા પાયે કરી હોય વ્યાજ વટો બીજું ત્રીજું એટલે એનો તમને કોઈ અનુભવ નથી, તો તમને આ વ્યવહાર ને સંસારના માર્ગનો કોઈ જ અનુભવ નથી, છતાં છૂટથી રોજ 300-400-500 જણાને પ્રેમથી તમે આ વ્યવહારના જ માર્ગદર્શન આપો છો, તે અનુભવ વગર આ જ્ઞાન તમારામાં આવ્યું કેવી રીતે? હા, કે જે વાતનો જે વ્યક્તિને અનુભવ ના હોય એમાં આપણે કેવી રીતે માર્ગદર્શન આપી શકીએ? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસલી જવાબ આપ્યો કે અમારી પાસે કોઈ પ્રશ્નની રજૂઆત કરે, અમે મનોમન અમારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજને અમારા ગુરુ યોગીજી મહારાજને યાદ કરીએ છીએ અને મનોમન પ્રાર્થના કરીએ છીએ કે આને દુઃખ છે તો એનું દુઃખ ટળી જાય એવો ઉત્તર મને સુજાડો, પછી ભગવાન મને જે સુજાડે એ હું બોલી જઉં છું. દેટ મીન્સ ગોડ ઇઝ આન્સરિંગ અસ થ્રુ પ્રમુખ સ્વામી, ભગવાન એમના દ્વારા આપણને ઉત્તર આપે છે ને. રેમન્ડ વિલિયમ્સ બહુ બુદ્ધિશાળી હતા, ઇમિડિયેટલી બીજો પ્રશ્ન પૂછ્યો, આ પ્રશ્ન આ ઉત્તરમાંથી એમણે પ્રશ્ન કાઢ્યો કે તમને, તમે એમ કહો છો કે આવી રીતે તમે ઉત્તર આપો છો પણ તમારો સમુદાય એવું કહે છે કે તમે 1.5 મિલિયન ડિસિશન્સ તમારા હરિભક્તોના જીવનમાં આપ્યા છે, તો કોઈ નિર્ણય આપ્યા પછી તમને મનમાં એમ થયું છે કે આને મેં આ નિર્ણય આપ્યો એ જુદો આપ્યો તો સારું હતું? તો ફોર એક્ઝામ્પલ કોઈ એમ કીધું કે મારી આ દુકાન સામે વેચી દઉં અને તમે કહો આ વેચી દો, પછી એ જતો હોય અથવા બહાર જતો હોય પછી તમને એમ થાય કે આને મેં દુકાન વેચવાનું ખોટું કીધું, બોલાવો એને પાછો, રહ્યા દે નથી વેચવી, એવું તમને થાય છે? ત્યારે પણ પ્રમુખ સ્વામી મારે આમ સ્પોન્ટેનિયસલી બોલ્યા, સ્વામી કે ક્યારેય નહીં. કોઈ નિર્ણય માટે એમને ફેર લાગતો જ નથી, જે કીધું છે ભગવાનને સંભાળીને સાચું ને સારું જ છે. 15 લાખ નિર્ણયો જેને હરિભક્તોના જીવનમાં આપ્યા હોય એને પોતાના એક પણ નિર્ણય માટે અફસોસ ના હોય, ખરેખર ભગવાન એમના દ્વારા ઉત્તર આપતા હોય તો થાય, બાકી શક્ય જ નથી. આ અશક્ય વસ્તુ પ્રમુખ સ્વામી મારે શક્ય બનાવી છે. અને આપણને કીધું હોય કે તમે જે જે નિર્ણયો જીવનમાં લીધા છે એમાં તમને કોઈ અફસોસ, તો આપણે શું કહીએ? ગઈકાલનો કહું, આજનો કહું, અત્યારનો કહું? ઘણા વિચારને તો જીવનમાં જે મુખ્ય નિર્ણય લીધો છે ને એમાં જ અફસોસ છે કે તે દાડે આમ છાતી કાઢીને કેમેરાની સામે ઉભા રહી ગયા હતા ને હાર પહેરી લીધો લોચન પાર નહીં. જીવનમાં જે મુખ્ય નિર્ણય લીધો ને એમાં જ અફસોસ હોય લોકોને ઘણા. સ્વામીને હી ડઝ નોટ રિપેન્ડ એની ઓફ હિઝ ડિસિશન્સ, હી ડઝ નોટ હેવ એની રિગ્રેટ્સ, એ કેટલી મોટી વાત કહેવાય. તો સ્વામીશ્રી જે કાર્ય કરે છે એમાં ભગવાન એમનામાં રહીને આ કાર્ય કરે છે, આ બહુ મોટી આશ્ચર્યની વાત છે.
પણ મુલાકાતો માટે એમને બધો ભીડો બેઠ્યો છે. એક વખત તો બોચાસનમાં સવારે 9 વાગે નાસ્તો પત્યો અને મુલાકાત શરૂ થઈ તો બપોરે 4:15 વાગ્યા સુધી નોન સ્ટોપ 4.25 કલાક સુધી એક જ આસને પ્રમુખ સાહેબ મારે બેસીને મુલાકાત આપેલી. એક વખત ત્યાં બોચાસનમાં સ્વામીશ્રી સાંજે લગભગ 4:15 મુલાકાત શરૂ થઈ, 2.5 કલાક મુલાકાત ચાલી, 6:30 વાગ્યા સ્વામીશ્રીએ ત્યાં જે સંત દરવાજે ઉભા હતા એને પૂછ્યું કે કોઈ છે બાર, કોઈ મળનારું છે એમ? તો કે ના સ્વામી. સ્વામી કે કોઈ હોય તો બોલાયલો, પછી આપણે બીજું કામ. તો કે ના સ્વામી, આખી લોબીમાં જોયું કોઈ નથી. જેવું પેલા સંતે કહ્યું ના સ્વામી કોઈ નથી, પ્રમુખ સ્વામી મહારાજ એકદમ ઉતાવળે ઉભા થયા, સેવક સંતોનો ટેકો લીધા વગર લિટરલી દોડ્યા પ્રમુખ સ્વામી મહારાજ રૂમમાં દોડી. આ તો હમણાં જ 88-89 ની સાલની વાત છે. દોડીને સીધા વોશ બેઝિન પાસે જઈને પ્રમુખ સ્વામી મહારાજ ઉલટી કરી, વ્યવસ્થિત આમ ઉલટી થઈ સ્વામીને. સેવક સંતોએ તરત બધી મદદ કરી. પછી જ્યારે સ્વામીશ્રી બેઠા પલંગ ઉપર, સ્વામીને પૂછ્યું સ્વામી આ ઉલટી કેમ થઈ, તમને આમ પેટમાં કઈ તકલીફ છે? સ્વામી કે ના, આમ થોડુંક આમ ઉપકા આવતા હતા એટલે એમ થયું, પણ ઉલટી થઈ ગઈ. એ કે પણ સ્વામી તમે આમ ઉપકા આવતા હતા તમારે કહેવું તો જોઈએ, તો આપણે થોડી વાર મુલાકાત બંધ રાખત. સ્વામી કે એક પછી એક હરિભક્તો આવતા હતા એમાં ક્યાં આપણે ઊભા થવાનો ટાઈમ હતો? એક પછી એક હરિભક્તો આવતા એમાં ઊભા થવાનો ટાઈમ ક્યાં હતો? ઉલટીના ઉપકા રોકવા તો કેટલું અઘરું છે. આ તો સાજે આ તો પેલું રિફ્લેક્સ એક્શન જેવું કહેવાય ને, આ તો આવી જ જાય, સીધું થઈ જ જાય. પણ એ પણ હરિભક્તો માટે પ્રમુખ સ્વામી મહારાજે પોતે આવી રીતે ભીડો બધો સહન કર્યો છે. 92ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ જે યોગી શતાબ્દી વખતે ત્યાં ઉત્સવ સ્થળે જ રોકાતા હતા સર્વસ્વના ઉતારામાં, તે વખતે અમદાવાદમાં એક ફિઝિશિયન્સ કોન્ફરન્સ હતી અને એમાં હિન્દુજા હોસ્પિટલના એક બહુ મોટા ફિઝિશિયન જીએસ સૈનાની એ પોતે ત્યાં અમદાવાદ આવેલા અને આપણે એમને ઇન્વાઇટ કરેલા. એ પોતે ત્યાં કીનોટ સ્પીકર હતા કોન્ફરન્સમાં, પછી ત્યાં અક્ષરધામ જોવા માટે આવેલા. અને એ ત્યાં મુલાકાત વખતે પ્રમુખ સ્વામી મહારાજને અંદર રૂમમાં પ્રવેશ્યા. એમણે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને બધાને વ્યક્તિગત રીતે મળતા જોયા અને પોતે એટલા બધા રાજી થયા. જ્યારે એમને મળવાનું થયું ત્યારે એમણે પ્રમુખ સ્વામી મહારાજ સાથે પ્રેમથી વાતો કરીને પછી મુખ્ય મંચ ઉપરથી એમણે પ્રવચનમાં કહ્યું કે અમારે ફિઝિશિયન્સને છે ને 6 સેન્સ હોય, બધાને 5 સેન્સ હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, ફિઝિશિયનને 6ઠી હોય, અમે લોકોના હૃદયના ભાવ ઓળખી શકીએ. પણ આજે પ્રમુખ સ્વામી મહારાજને મેં લોકોને મળતા જોયા, જે પ્રેમથી જે આત્મીયતાથી એક અજાણી વ્યક્તિને પણ એ મળતા હતા એ મારી 6ઠી સેન્સ પણ ઓળખી ના શકી કે કેટલો પ્રેમ અને આત્મીયતાના હૃદયમાં ભરાયેલા હશે. તો જો આટલા પ્રેમથી પ્રમુખ સ્વામી મહારાજ આપણને મળતા હોય છે ને એ દ્વારા બહુ જ મોટા જીવન પરિવર્તનો એ થતા હોય છે. સાથે સાથે સત્સંગ સભાનો પણ પ્રમુખ સ્વામી મહારાજને એટલો જ ભીડો. આજે 35 વર્ષથી તમે ગણો, રોજ સાંજે 1.5 કલાક સભામાં બેસું. આપણે ખાલી એક પરાસભા હોય છે ને એક રવિ સભા હોય છે. તો અત્યારે સભામાં આપણે હાથ ઊંચા કરાય કે છેલ્લા 1 વર્ષની, આ માર્ચ એન્ડિંગ થઈ ગયું ને, ફિનાન્શિયલ યર 2006-07 પૂરું થઈ ગયું, આ ફિનાન્શિયલ યરમાં 52-52 રવિ સભા અને પોતાના વિસ્તારની 52-52 પરાસભા ભરી હોય, આંગળી ઊંચી કરો. અરે તો હું આંખ બંધ કરી દઉં છું, આપણે ટોપિક ચેન્જ કરી નાખીએ. એક હાથ ઊંચો ના થયો. આપણે અત્યારે ઓછામાં ઓછા કદાચ 4000 હરિભક્તો બેઠા હશું, એક હાથ ઊંચો ના થયો. અને પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લા 35 વર્ષમાં રેગ્યુલરલી રોજ સાંજે 1.5 કલાક સભા ભરી છે. આપણે બધા અહીંયા ભેગા બેઠા છીએ ને, આપણે બધાનો વહીવટ ભેગો કરીએ ને, આપણા બધાનો વ્યવહાર ભેગો કરીએ ને, તો પ્રમુખ સ્વામી મહારાજના 1% આવે નહીં. તો એ આપણે સળંગ 52 સભા નથી ભરી શકતા અને પ્રમુખ સ્વામી મહારાજ સળંગ 35 વર્ષ સાંજની સભા ભરી આપણી માટે. શું આ શક્ય છે? આ શક્ય છે. આ થયું, આપણે નજરો નજર જોયું. અને પાછા એમાં ટાઈમે બાળમંડળ કે યુવક મંડળનો કાર્યક્રમ હોય ને કહી ગયા હોય કે સ્વામી 7 વાગે આવી જજો, 6:45 આવી જજો, તો આવીને બેસી જાય માળા લઈને અને લોકોનો કાર્યક્રમ જોવે. તો આવી રીતે સત્સંગ સભાનો પણ એક ભીડો છે. આપણે તો સહેજ સાંજે થાકી ગયા, આજ સભામાં નથી જવું, કે પરા સભામાં. અને સ્વામીને તો એ 40-15 મિનિટ પતાય ના આવે પછી જ સભા થાય. તે વખતે તો 70ના દાયકામાં બધી સભાઓ રાત્રે ચાલે, 11, 11:30, 12, 12:30, 1 સુધી સભાઓ ચાલતી હતી. અને બેઠા બેઠા હોય, પત્રલેખન કરતા, માળા કરતા. અને એક વખત તો પ્રમુખ સ્વામી મહારાજ બેસદળમાં હતા, 103 ડિગ્રી તાવ, સાંજે સભા હતી. હવે બેસદળ જેવું નાનું ગામ, 150 હરિભક્તો બેઠા હોય. એટલે ડૉક્ટર સ્વામી ભેગા હતા, પાછા સત્યપ્રકાશ સ્વામી હતા, વિવેક સાગર સ્વામી, 3 મહારથીઓ ભેગા હતા વક્તાઓ. એટલે કે સ્વામી વિવેક સાગર સ્વામી કે સ્વામી તમે ના આવતા આમ સભા પૂરી કરી નાખશું. સ્વામી કે ભલે, નીકળવાનો સમય થયો ને તો સ્વામી કેમ કરો, હું આવું, મારે આમે બીમા બરાબર છે, તાવ છે, પણ 11 વાગ્યા પહેલાં તમે મને ઊંઘ નહીં આવે, આમ તો રોજ 12:30 સૂતા હતા. સ્વામી આ 57 વર્ષની એમની ઉંમર હતી તે વખતે. તો સ્વામી કે હું ત્યાં આવીને બેસીશ, 10-15 મિનિટ બેસીને જતો રહીશ, બધા દર્શન થઈ જાય. તો કે સારું, એમ કે અહીં સભામાં બેઠા વિવેક સાગર સત્યપ્રકાશ સાંઈ કથા ચાલુ કરી. સત્યપ્રકાશ સ્વામી 1.25 કલાક કથા કરી, પછી વિવેક સાગર સાંઈ કથાનો વારો એટલે ઊભા થઈને માઇક પાસે આવતા હતા. એમણે સ્વામીને કીધું તમે જાઓ હવે,
તમે ઉતારે પહોંચી જાઓ, હવે તમારે 11:15 જેવું થઈ ગયું. કારણ કે તમે બોલો 5-10 મિનિટ પછી ત્યાં સુધી બેઠો છો, પછી નીકળું. તો વિવેક સાગર સાહેબ બોલવાની શરૂઆત કરી, 10-15-20 મિનિટ થઈને વિવેક સાગર સાહેબ ચાલુ પ્રવચન આમ ઈશારો કર્યો સ્વામીને, તમે હવે જાઓ સભામાંથી એમ. કારણ કે બીમાર હતા ને સ્વામી, 103 ડિગ્રી તાવ. તો સ્વામી વિવેક સાગર સ્વામીને આમ કે હા જઉં છું જઉં છું. એક બે વાર એવું થયું ને, પછી સ્વામીએ વિવેક સાગર સાહેબ સામે જોવાનું જ છોડી દીધું. આમ પત્ર લેખન કરે, પછી વિવેક સાગર સ્વામીને એમ થયું કે સ્વામીને બહુ વધારે બોલવાનું ના થાય ને, પછી ડૉક્ટર સાહેબ બોલવાના છે. એમણે વળી 1.25 કલાક કથા કરી, એટલે પત્યું બધું 11:30 વાગે. પછી ડૉક્ટર, પછી તરત ડૉક્ટર સ્વામીને પ્રવચનનો વાર આવે, અને વિવેક સાગર સાહેબ બાપાને કીધું, સ્વામી કે ડૉક્ટર સાહેબ બોલે છે ને, 5 મિનિટ બેસીને જવું. અને પછી ડૉક્ટર સ્વામી પોતે બોલ્યા 1.25 કલાક, તો 12 વાગ્યા. અને પછી જવાનું થયું સ્વામી કે હવે બેઠા છીએ તો બધાને એમ થાય કેમ નહીં બોલતા, તો આપણે 5 મિનિટ બોલીને જઈએ. 12 વાગે પ્રમુખ સ્વામી મહારાજે રાત્રે 12 વાગે જ્યારે કેલેન્ડરમાં તારીખ બદલાય, સભા આગલે દિવસે શરૂ થયેલી, તારીખ બદલાણી, એટલે પ્રમુખ સ્વામી મહારાજ હાથમાં માઈક આવ્યું. રાત્રે 12 વાગે પ્રમુખ સ્વામી મહારાજે કથા કરી, બેંસદળમાં સામે 150 ભક્તોમાંથી ઊભા થતા થતા માંડ 25-28 જણા વધેલા, એ જોકા ખાતા હતા. રાત્રે 1 વાગ્યા સુધી અમને કથા ખેંચી, 77 સાલનો પ્રસંગ, 12 થી 1. વિવેક સાગર સ્વામી વચ્ચે ઈશારા કરે, સત્યપ્રકાશ સ્વામી કે, ડોક્ટર સ્વામી ઈશારા કરે, કોઈની સામે જોયા વગર માંડ વર્ષદળ માઈક હાથમાં આવીને ખેંચી પડે ને એવી રીતે. અને પછી કથા તો એમણે કરી, પછી તો બધા ઉભા થઈને ઉતારે ગયા. વિવેક સાગર સ્વામી તો બહુ આમ ગરમ થઈ ગયા, અને આમ તારું સ્વામીને આટલો તાવ હતો ને, ક્યાં એ બેઠા ને ક્યાં વળી આટલી બધી કથા કરીને, 1 વાગી ગયો, આરામ કરી લીધો તો સારું હતું. રાત્રે તો બધા સુઈ ગયા, બીજ દિવસે સવારે બધા ફ્રેશ થઈ ગયા. સ્વામી નાસ્તો કરતા તે વખતે વિવેક સાગર સ્વામી વાત કાઢી કે તમને કહેલું કે નહીં સભામાં નહોતું આવવાનું, તો એક તો તમે સભામાં આવ્યા, તમે કીધું 5-10 મિનિટમાં જઈશ, તો કે આ પ્રવચન પછી જવું, આ પ્રવચન પછી જવું. અને ત્યાં સુધી તમે બેઠા એનો વાંધો નહીં, પણ કદાચ ઊભા થઈને નીકળી ગયા, પણ પછી કથા કરીને, કથામાં 5-10 મિનિટ બોલ્યા તો સર તું કલાક કરી. કે સ્વામી હસતા હસતા કે તમને બધાને કલાક કલાક બોલતા જો, એટલે મને ઉમળકો આવી ગયો, આપણે કલાક વાતો કરી ગયા. વિવેક સાગર સાહેબ તો એકદમ છૂટથી સ્વામી સાથે વાત કરે કે તમને ખબર જ, પણ સામે એકેય જણ તમારી કથા સાંભળતો હતો, બધા ચોકા ખાતા હતા, અને તમે જો માર્ક કર્યું ને તો કૂતરું આગળ આવીને સૂતું હતું, ખબર તમને, કે કૂતરું આગળ આવી ગયું સૂયું હતું. કે પછી તો કે વિવેક સાગર સ્વામી એકદમ અકળાઈ ગયા હતા. વિવેક સાગર સાહેબ કે પછી જ તમને સમજણ પડવી જોઈએ ને કે આપણે કથા બંધ કરવાની છે, કે માણસ ઊભા થઈ ગયા હતા, કોઈએ તમારી કથા સાંભળી નથી. તો સ્વામી એકદમ અલમસ્ત ટાઈમમાં અલગારી, એકદમ સ્વામી અલમસ્ત ટાઈમમાં કે ભલે ને કોઈએ ના સાંભળી, ખુદે તો સાંભળી ને, આપણને સમાસ થયો, પણ જો આવો ભીડો, એમણે સત્સંગ સભાઓનો પણ બધો વેઠ્યો છે, એ આપણે બધા નજરો નજર જોયું છે, તો આ જે ભીડો છે, આ જે પુરુષાર્થ છે, એ કોઈ સામાન્ય વ્યક્તિથી અશક્ય છે, એવું પ્રમુખ સ્વામી મહારાજે આ બધો ભીડો વેઠ્યો છે. અને એ દ્વારા જે જબરજસ્ત પરિવર્તનો આવ્યા છે લોકોના જીવનમાં, એ પણ અશક્ય શક્ય જેવું છે. નહીં તો અત્યારે વિલ ડ્યુરાન્ટે ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન પુસ્તક લખ્યું છે, એમાં લખ્યું છે કે ટુ ઇમ્બાઇબ મોરલ વેલ્યુઝ ઇન ધ હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ ઓફ પીપલ ઇન ધ 21st century ઇઝ લાઇક ટ્રાન્સપોર્ટિંગ વોટર ટુ ધ 10th story ઓફ અ બિલ્ડિંગ વિધાઉટ ધ યુઝ ઓફ એન ઇલેક્ટ્રિકલ ઓર મિકેનિકલ ડિવાઇસ. કે અત્યારે 21st સદીમાં કળિયુગમાં લોકોના હૃદયમાં નૈતિકતાના ગુણો સિંચવા એ કેટલું અઘરું છે, તો કે 10મા માળે બિલ્ડિંગમાં કોઈ મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ સાધન વગર પાણી પહોંચાડવું એવું અશક્ય છે. પણ જેવું સ્વામીએ એ અશક્યને પ્રમુખ સ્વામી મહારાજે શક્ય બનાવ્યું છે. ઋષુબા સરકારે એક વખત રામસંગ બાપુને ફોન કર્યો રાત્રે 11 વાગે, શું બાપુ કેમ કરો છો, તો કે કઈ નહીં માળા ફેરવું છું. તો રામસંગ બાપુએ સામું પૂછ્યું ઋષુબાને, બે પાપના પર્વત જેવા હતા, બેનું પરિવર્તન પ્રમુખ સ્વામી મહારાજે કર્યું, એ પ્રસંગો આપણે સાંભળ્યા છે. ઋષુ રામસંગ બાપુએ સામે પૂછ્યું, બાપુ તમે શું કરો, તો કે હું માળા ફેરવું છું. તો કે ન હોય, તો કે પેલા કે ના હોય, રાત્રે 11 વાગે તમે માળા ફેરો. બે જણાએ ફોનના રિસીવર ઉપર માળા ખખડાવી, ત્યારે બેન પ્રતિ દેવી કે આપણે બે માળા ફેરવીએ. પછી બે જણાએ એકબીજાને કથા વાર્તાના પ્રસંગો શરૂ કર્યા, તો રાત્રે 2 વાગે એ લોકોનો ફોન પત્યો. 3 કલાક સુધી બે એકબીજાને કથા વાર્તા કરી કે પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર કેવું કામ કર્યું, નહીં તો રાત્રે 11 થી 2 આ બે જણા કરતા શું હોય, લૂંટફાટ કરતા હોય, ભાગ પાડતા હોય, દારૂ પીતા હોય, પત્તા રમતા હોય, ધમાલ કરતા હોય. રાત્રે 11 થી 2 એમને આ બંને જણાને કથા વાર્તા કરાવી, એ હિમાલય ફેરવા જેવી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજે. ઋષુભા સરકાર અને રામસંગ બાપુ રાત્રે 11 થી 2-3 કલાક ફોન ઉપર કથા વાર્તા એકબીજાને કરે, એ કેટલી મોટી વાત કહેવાય. આવા પરિવર્તન પ્રમુખ સ્વામી મહારાજે કર્યા છે. તો સ્વામીશ્રીના જીવનની એ બહુ જ મોટી વિશેષતા છે. પ્રોફેસર ફિક્ત કમ્યુનિસ્ટ દેશમાં ઉછરેલા, એટલે સામ્યવાદ દેશમાં, એમને તો ભક્તિના સંસ્કાર જ ના હોય, ભગવાનમાં શ્રદ્ધા જ ના હોય, પણ અક્ષરધામનો આખો મલ્ટીમીડિયાનો પ્રોજેક્ટ એમને પતાવ્યો. ઉદઘાટનના થોડા દિવસ પછી એ પોતે વિદાય લેતા હતા,
સવારે સ્વામીશ્રીની પૂજા દરમિયાન વિશ્વચરણ સ્વામી કીધું કે તમે થોડીક વાત કરો. તે વખતે રડતા રડતા પોતે બોલેલા કે દેર ઇઝ અ લોટ ઓફ ડિફરન્સ બિટવીન પ્રોફેસર ફ્રિજ હુ કેમ હિયર એન્ડ ધ પ્રોફેસર ફ્રિજ હુ ઇઝ લિવિંગ ટુડે. બહુ જ મોટો તફાવત છે જે હું અહીંયા આવ્યો તો અહીંથી જઉં છું, જસ્ટ બીકોઝ ઓફ પ્રમુખ સ્વામી એન્ડ સેન્ટ્સ. કે પ્રમુખ સ્વામી અને સંતોને લીધે તફાવત છે, મારામાં ફેર પડ્યો છે, પરિવર્તન આવ્યું છે. અને કેવું પરિવર્તન! અખંડ કથા વાર્તા, અખંડ ભજન, અખંડ દર્શન એમને ચાલતા હતા. બોલો, ઘરમાં ઇલેક્ટ્રોનિક મંદિર કરેલું. આપણે તો આવું મંદિરને મૂર્તિ પધરાઈ હોય, પડદા ઉપર ઇલેક્ટ્રોનિક મંદિર એટલે શું? બધા ઘરમાં બેસવા, નાસ્તો કરવા બેસે એટલે પહેલાં નક્કી કરે કે આપણે પ્રમુખ સ્વામી મહારાજના નાસ્તાના દર્શન ક્યારે ના કરવા છે. એટલે હસબન્ડ વાઇફ ને પેલો અને દીકરો અને ભાણીઓ અને ભત્રીજો બધા ભેગા થયા હોય, એક એક ગોંડલ, એટલે તરત સ્વિદ્ધભાઈ ગોંડલ પ્રમુખ સાહેબ નાસ્તો. કારણ કે બધી વિડીયો એમને ઉતારેલી ને મલ્ટીમીડિયા અક્ષરધામ માટે, એટલે બધું એમની પાસે હતું ડેટા. એટલે પ્રમુખ સ્વામી મહારાજના ગોંડલ દર્શન કરતા નાસ્તો કરે. રાત્રે ઘર સભા ક્યાં કરવી છે? તો કે મુંબઈમાં બેસીને પ્રમુખ સ્વામી મહારાજની સાથે ઘર સભા કરવી, એટલે મુંબઈનો સિંહ તરત ઊભો કરી દે. બપોર જમતી વખતે, સવારે પૂજામાં, બધી રીતે સુદ તેરસ આવે ને તો ઝેક દેશમાં સુદ તેરસ યાદ રાખીને રોજ સવારે પ્રમુખ સાહેબ મહારાજનું આખું મુંડનના દર્શન કુટુંબ ભેગા બેસીને કરતું હતું. આટલો બધો ભક્તિભાવ અને સ્વામી પ્રત્યે થઈ ગયેલો. નહીં તો કમ્યુનિસ્ટ દેશ, સામ્યવાદ પ્રદેશમાં આવો ભક્તિભાવ હોય જ નહીં, ભગવાનમાં શ્રદ્ધા હોય જ નહીં. પણ જો સ્વામીશ્રીના દ્વારા એમનું જીવન પરિવર્તન હતું. અને ક્યાં સુધી કે એમણે જ્યારે ત્યાં નવી 5-star હોટલ બનાવી પાર્ટનરશીપમાં, એમને પ્રમુખ સાહેબ મહારાજે લખ્યું કે આપ ખાસ પધારો, અથવા તો આપના બે બિશપ એટલે બે સંતોને મોકલો ઉદઘાટન માટે. મારી બહુ ઈચ્છા છે કે સામ્યવાદની ધરતી ઉપર તમારા સંતોના પગલા પડશે તો અહીંયા ભક્તિના અંકુરો ફૂટશે, જે આ દેશને ખૂબ જરૂર છે. તો બધું સુકું જ છે, અને નાનપણથી આ સંસ્કારમાં ઉછર્યા હોય એના ભક્તિનો આ મહિમા સમજાય. એ પત્ર પ્રમુખ સાહેબ મહારાજ અમદાવાદમાં હતા ત્યારે બ્રહ્મવિહારી સ્વામીએ સ્વામીશ્રી જમતા હતા ત્યારે વાંચ્યો. ત્યારે પ્રમુખ સાહેબ મહારાજની આંખો એકદમ ભીની થઈ ગઈ અને સ્વામી બોલ્યા, સ્વામી કે જેવી દાદા ખાચરની મહારાજ પ્રત્યેની ભક્તિ હતી એવી આ પ્રોફેસર સાહેબની આજે ભક્તિ છે. કઈ કક્ષા સુધી એ પહોંચી ગયા, કેવા ભક્ત બની ગયા! દાદા ખાચર જોડે સ્વામીશ્રી એમની સરખામણી કરેલી છે કે પ્રોફેસર ફ્રિજ એવા ભક્ત થઈ ગયા, દાદા ખાચર જેવી ભક્તિ એના અંતરમાં છે. તો જો સ્વામીશ્રીના દ્વારા આવા જીવન પરિવર્તનો ઘણા બધા થયા છે, એવા ભક્તો પણ તૈયાર થયા છે, નિષ્ઠાવાન સમર્પિત ભક્તો. ડૉક્ટર સ્વામી ઘણી વખત એક બહુ જ મોટા અશક્ય શક્યની વાતો કરે છે. શું? કે આખા દુનિયામાં, આખી દુનિયામાં એક પણ એવો સંપ્રદાય નહીં હોય જેમાં મધ્યમ વર્ગના હરિભક્તો એ આટલું બધું ગજા ઉપરાંતનું સમર્પણ કરતા હોય. સમયની દ્રષ્ટિએ, આર્થિક રીતે, બધી જ રીતે બહાર બધા મોટા મોટા ડોનેશન્સ ફ્લો થતા હોય, પણ એ રિચી રિચ ક્લબમાંથી બધા થતા હોય, બિલિયનર ક્લબમાંથી થતા હોય. પણ મધ્યમ વર્ગના હરિભક્તો પોતાના ગજા ઉપરાંતની સેવા લખાવે. ઘણી વખત તો લખણી ચાલતી હોય ત્યારે પોતાના પગાર કરતાં 5 ગણી લખણી કરાવે, બેંક એકાઉન્ટ હોય એના કરતાં બમણી લખણી સ્વામીશ્રી પાસે કરાવે. અને આમ લખણી કરવા સ્વામી બેઠા તો આમ લાઈન લાગી હોય. 96 લોસ એન્જલસમાં તો હરિભક્તો આમ ચેક લઈને બહાર તડકામાં ફોયરની બહાર ઉભેલા સ્વામીશ્રીને આપવા માટે. બધા સંતોને અમને એમ થયું કે કોઈ સંપ્રદાયમાં આવું જોવા ના મળે, લોકો ચેક લઈને લાઈનમાં ઊભા હોય દાન કરવા માટે. બાકી તો એક ચેક લઈને દાન કરવા માટે આવે તો બહારના સંપ્રદાયમાં તો કેટલું બધું એનું માનપાન આપવું પડે. અહીં તો કોઈ હરિભક્તોને કોઈ અપેક્ષા જ નહીં. જોઈએ કે પંખા ઉપર ક્યાં કોઈના નામ છે? જુઓ ને, આ બધા ફરે છે ને, હવા લઈએ છે ને. કોઈ આપણા હરિભક્તોને અપેક્ષા જ નહીં, નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. તો આવી સમજણ કે ભાઈ આ નિસ્વાર્થ ભાવે જ સેવા કરવી જોઈએ, નામની માનની કોઈ અપેક્ષા નહીં, એ આપણા હૃદયમાં પ્રમુખ સ્વામી મહારાજે એકદમ દ્રઢ કરાવી દીધી છે. પણ આવા નિષ્ઠાવાન સમર્પિત હરિભક્તો સ્વામીશ્રી જે તૈયાર કરે છે, કેવા નિષ્ઠાવાન હરિભક્તો! ગોવિંદભાઈ છે અમદાવાદમાં, 400 પટેલ કુટુંબના પોતે મુખ્ય ભુવા. સત્સંગ થયો પહેલાની વાત છે. એ ધૂણીને જે વાત કરે ને એ 400 કુટુંબમાં બ્રહ્મ વાક્ય થઈ જાય. લગ્ન પ્રસંગ હોય, ધંધો હોય, વેપાર હોય, ભાગીદારી કરવાની હોય, બોલે ફાઇનલ. એમના દીકરાઓ બાજુમાં ચાલતી બાળમંડળની સભાઓમાં જતા થયા અને સંતોની વાતો અને કથાના પ્રસંગ ગમવા માંડ્યા. ધીમે ધીમે કંઠી પહેરી, પહેલા તો એમને ગમી નહીં, કઢાઈ નાખી, તોડાઈ નાખી. એ પોતે જ ધર્મગુરુ, પછી બીજાનું શરણ ક્યાં લેવાની વાત છે? અને 4-5 પેઢીથી એમને આ વારસો આવતો હતો ગુરુપદનો. પણ ધીમે ધીમે એમને ગમ્યું, સારું લાગ્યું, એક વાર સંતોને મળ્યા, મંદિરે આવ્યા, ડૉક્ટર સ્વામી ઈશ્વર સ્વામીને મળ્યા અને બાપાના દર્શન થયા, જીવન પરિવર્તન થઈ ગયું. પછી તો ધીમે ધીમે સત્સંગની દ્રઢતા વધતી ગઈ. અત્યારે એ ગોવિંદભાઈ એ પોતે આપણા બાપુનગર વિસ્તારના નિરીક્ષક છે. એમણે 400 કુટુંબોએ ભેગા થઈને કહી દીધું કે તમને અમે નાતબાર કરીએ છીએ, તમારા દીકરા દીકરીને ફરી વખત કોઈ નાતમાં પરણશે નહીં. તો કે તમારે જે ઈચ્છા હોય કરો, મારે સત્સંગ મોટો મળી ગયો. 400 કુટુંબનું ગુરુપદ છોડી અને એમનું પડ્યું વચન ઝીલે એવો સમુદાય છોડીને એક સામાન્ય સત્સંગી તરીકે અહીંયા આવવું, એ કેવી નિષ્ઠા પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં પ્રેરી હશે! આ અશક્ય શક્ય કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. એ ગોવિંદભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને કહેલું
કે સ્વામી, પાંચ પેઢીથી અમે આ 400 અમારા કુટુંબોના મુખ્ય ભૂવા છીએ. અમે ધૂણીને જે બોલીએ સત્ય મનાય આ લોકોને, એ લોકો એ પ્રમાણે કરે. પણ આજે આપની પાસે નિષ્કપટ થઉં છું કે મારી જિંદગીમાં કોઈ દાડો હું સાચું ધૂણ્યો નથી. હા, ગોવિંદભાઈ બોલે, કોઈ દાડો હું સાચું ધૂણ્યો નથી, કોઈ દાડો મને માતાજી આવી નથી. મને અગાઉથી મારા આશ્રી ધરિભક્તો કહી જાય કે મારું આ કામ કરવાનું છે, મારે આની જોડે ધંધો ગોઠવવો છે, તમે ધૂણતા ધૂણતા બોલજો. એટલે હું ધૂણતા ધૂણતા બોલું, બેનો ધંધો ગોઠવાઈ જાય. દીકરા દીકરીના મા બાપ અમને એમ કહી જાય કે અમારે આ ઠેકાણે સગપણ કરવું છે, તમે બોલજો, મને અગાઉથી પૈસા આપી જાય એટલે હું ધૂણું બોલું એટલે થઈ જાય. આવું હોય છે બધું. આ ગોવિંદભાઈ આપણને વાત કરેલી, પણ આવા નિષ્ઠાવાન હરિભક્તો એક ભાસ્કરભાઈ છે અમદાવાદમાં મણિનગરમાં, એ પોતે એક સત્સંગ, એમના પત્નીને સત્સંગ નહીં, મા બાપને સત્સંગ નહીં. હવે એમના પત્ની ચુસ્ત માતાજીના ભગત, એમના બા છે એ માતાજીના, અને પોતે ધંધો કરતા કરતા ખોટમાં ઘણો બધો ધંધો ગયો, દેવાદાર થઈ ગયા. તે જમાનામાં 1991 સાલમાં એમને 15 લાખનું દેવું થઈ ગયેલું, જે કેટલું મોટું કહેવાય. ધંધો કોઈ રીતે સેટ થાય નહીં. વળી લગ્ન થયા લગભગ 14-15 વર્ષ થયેલા, કોઈ સંતાન નહીં. હવે 12 થી 20, અંદરથી ઘરમાંથી બીજી ભીંસ ચાલે. શું? પેલા માતાજી છે એમના પત્નીને અને બાને બે જણાને દર્શન આપે રીતસર, અને કહે કે આ પ્રમુખ સ્વામીનો ફોટો ઘરમાંથી તું કાઢી નાખ તો હું તને ધન આપું અને દીકરા આપું, એમ કરીને ધનનો ઢગલો રીતસર દેખાડે. એટલે એના પત્ની રોજ કહે એમને કે ભાઈ, મૂકો ને પ્રમુખ સ્વામી મહારાજને, આપણે ક્યાં પ્રમુખ સ્વામી મહારાજને શું કરવું છે કે આ ધન દેખાય છે આપણું, દેવું 15 લાખનું જતું રહે, દીકરો ઘેર આવે. ભાસ્કરભાઈ કે નહીં, દેવું ટાળવું હોય તો પ્રમુખ સ્વામી ટાળે, દીકરો દેવો હોય તો પ્રમુખ સ્વામી આપે, બાકી કોઈનું દીધેલું મારે કાંઈ જોઈતું નથી. કે અધૂરામાં પૂરું પાછું, એના જે વૃદ્ધ બાપ હતા એ અંધ હતા, અંધ હતા તો પણ એને છે ને આમ ભૂત દેખાય, બાકી બધું ના દેખાય પણ ભૂત દેખાય, એ આશ્ચર્ય ને. એ થોડાક કદાચ થોડુંક એને વિઝન હશે, સાવ અંધ નહીં હોય પણ જે કંઈ હોય, પણ એને ભૂત દેખાય. ભૂત શું કે, જો દીકરો તને આપું, ધન તને આપું, બધું આપું, આ પ્રમુખ સાહેબનો ફોટો તું ઘરમાંથી કાઢી નાખ. એટલે એના બાપ પાછા પ્રેશર કરે, ભાઈ દીકરા કાઢ નાખ ને, તારે માથે 15 લાખનું દેવું છે ને 91 સાલમાં, ઘણું મોટું કહેવાય ને. આ કે બાપુજી કાંઈ જ નહીં, જે કંઈ ઈચ્છા છે પ્રમુખ સાહેબની ઈચ્છા છે, આપણે તો કાંઈ નથી જોઈતું. ભૂત દીકરા તે ભૂત જેવા દે, નખો જ કાઢે આપણે. પણ એટલી બધી તકલીફ રહી, એક પણ વખત એને પ્રમુખ સાહેબને કીધું નથી. કોઈ હરિભક્તોએ કહ્યું કે તમે સ્વામીની વાત તો કરો. ભાસ્કરભાઈ કે જો, સ્વામીને વાત કરવાની જરૂર નથી. હવે સાંભળજો કેવી સમજણ. એ કે આ પ્રમુખ સ્વામી મહારાજ અંતર્યામી છે, એમને નથી ખબર કે મારે આ દુઃખ છે, અને એના કરતાં આગળ હું તો માનું છું કે એમનું દીધેલું છે. જેમ હાથમાં પ્રમુખ સ્વામી મહારાજ પેંડાનો પ્રસાદ આપે એ પ્રસાદી છે, તો મારા જીવનની પણ આ એક પ્રસાદી છે. જેમ સ્વામીની ઈચ્છા એમ થાય, હું ખુશ છું, રાજી છું, મારે ભજન થાય છે. આવી સમજણ ભાઈ હરિભક્તોએ સંતોને, વિવેકજીવન સાહેબની વાત કરીને, બાપાને વાત કરી, સ્વામીએ ભાસ્કરભાઈને બોલાવો, મારે મળવું છે. અને ભાસ્કરભાઈ અંદર આવ્યા મુલાકાત વખતે, સ્વામી તમે ઉભા રહો, તમને શાંતિથી પછી મળું. મુલાકાત બધી પતી ને ભાઈ સ્વામી ઉભા થાય, હાથ પકડીને અંદરના રૂમમાં લઈ ગયા. સાંઈ સોફા ઉપર બેઠા ને ભાઈ ભાસ્કરભાઈને બેસાડ્યા. સાંઈ કે બધી વાત કરો શાંતિથી, મારે સાંભળવી, શું આખો પ્રસંગ છે. કે બાપા કંઈ નહીં, બધું ભગવાન આપની દયાથી બહુ સારું છે. સ્વામીએ બે હાથ પકડી લીધા. સ્વામી કે હું સાંભળવા બેઠો છું. ભાસ્કરભાઈ એમ ઘડિયાળ સામે જોયું. સ્વામી કે તારે ઘડિયાળ સામે જોવાનું નથી, તારે મને બધી વાત શાંતિથી કરવાની, તારે કલાક થાય ને વાત કરતા તોય મારે સાંભળવાની છે. પછી આખો પ્રસંગ સ્વામીએ સાંભળ્યો. જેમ જેમ પ્રસંગ આમ કહેતા ગયા ભાસ્કરભાઈ, સ્વામી એમ ઇમોશનલ થતા ગયા, ગળગળા થતા ગયા. વિવેક સાગર સ્વામી પણ બાજુમાં હતા. અને છેલ્લે આખી દુઃખની ઘટના સાંભળી પછી ભાસ્કરભાઈ કે સ્વામી મારે તો સુખ જ છે, આપની દયા છે, આપની જેમ ઈચ્છા હોય એમ થાય. સ્વામી બાજુમાં હરિકૃષ્ણ મહારાજ હતા, એમના પાસેથી બે મોગરાના પુષ્પ લીધા. સ્વામી કે લે આ બે પુષ્પ, ઘરે જઈને પધરાવજે એટલે ભૂતેય જશે, માતાજીએ જશે, ધનના ઢગલા થશે, અને મહારાજ બે મુક્ત અક્ષરધામમાંથી મોકલશે. ભાસ્કરભાઈને તો કંઈ નહીં, હાથ જોડી રહ્યા. અને સ્વામીશ્રીને પછી એમ પંચાંગ પ્રણામ કર્યા. પણ એને પંચાંગ પ્રણામ કર્યા અને પ્રમુખ સ્વામી મહારાજ વોઝ લિટરલી ઇન ટીયર્સ, ખાલી આંખ ભીની ના થઈ ગઈ. પ્રમુખ સ્વામી મહારાજના બંને ચીક ઉપર, ગાલ ઉપર આંસુના રેલા આવી ગયા. પોતે ગાતરિયાથી જાતે આંસુ લૂછ્યા અને સ્વામીએ વિવેક સાગર સ્વામીનો હાથ પકડ્યો. સ્વામી કે વિવેક સાગર, આપણે સભામાં નિષ્ઠાની વાતો કરીએ છીએ, આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ, આ નિષ્ઠાનું મૂર્તિમાન સ્વરૂપ આજે જોયું. કે આપણે વાતો કરીએ છીએ પણ આજે આ વાત જોઈ. પછી તો ભાસ્કરભાઈ કે ઘરે ગયા અને બે પુષ્પ પધરાવી દીધા ઘર મંદિરમાં. બીજે દિવસે ભૂતે બંધ થઈ ગયું, માતાજીએ બંધ થઈ ગયા, ધંધો ગોઠવા માંડ્યો. 1.5 વર્ષમાં 15-20 લાખનું દેવું ઉતરી ગયું. 2 વર્ષ પછી એમને બે મુક્તનો પણ જન્મ થયો, બે જોડકા, બે અત્યારે પાછા બાળમંડળના કાર્યકર છે. પત્નીને સત્સંગ થઈ ગયો, એ નિરીક્ષક છે. આમને સત્સંગ થઈ, આમ આ કાર્યકર તરીકે જોડી ગયા. મા બાપને પણ પાક્કો સત્સંગ થઈ ગયો, તે સુખી અત્યારે ધામમાં બેઠા છે. અને મણિનગરની આખી સત્સંગ સભા અત્યારે ભાસ્કરભાઈ ચલાવે છે. કેવા હરિભક્તો એ પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યા છે. એટલે આવા સમર્પિત નિષ્ઠાવાન સમજણવાળા બધા હરિભક્તો છે, એ સ્વામીશ્રીના જીવનની એક બહુ જ મોટી વિશેષતા છે.
ઘનશ્યામભાઈ છે નગાસરવાળા, દિલ્હીના અક્ષરધામની આખી એમણે સેવા કરી છે. ઇન અ સિંગલ ચેક ધ હોલ લેન્ડ ઓફ દિલ્હી અક્ષરધામ. બીએપીએસના ઇતિહાસમાં એ મોટો મોટો ચેક આવેલો છે ડોનેશનનો. પણ એક ખાત વિધિ પછી, એ ફોટો તમે જોજો, દિલ્હી અક્ષરધામના ખાત વિધિનો ફોટોગ્રાફ, પ્રમુખ સ્વામી મહારાજની બાજુમાં બેઠા છે, આખા જમીનની એમની સેવા છે. પણ ઉત્સવ પતી ગયો પછી બહાર ફૂટપાથ ઉપર ટેક્સી માટે રાજીને ઉભા હતા બ્રહ્મવિહારી સ્વામીને. લોકો ગાડીમાં બહાર નીકળ્યા, ઘનશ્યામભાઈને જોયેલા, ગાડી ઊભી રાખી. ઘનશ્યામભાઈ ક્યાં ઊભા છે? એ કે સ્વામી હોટલ પર જવું છે ને, એટલે રાહ જોઉં. તો કે ગાડી નથી? તો કે ના સ્વામી. તો કે ચાલો બેસી જાઓ, મૂકી જઈએ. કે ના ના સ્વામી, તમે જાઓ ને, મને તો હમણાં ટેક્સી મળી જશે, હું જઈશ. સંતોએ વાત કરી કે એમના ચહેરા ઉપર કોઈ અપેક્ષાની લાગણી નહીં, કે આજે આ ઉત્સવ થયો, આખા દિલ્હી અક્ષરધામની જમીન 110 એકરની, એની આર્થિક સેવા બધી મેં કરી છે એને એકલાએ, પણ મને કોઈ વાહનની વ્યવસ્થા કરી આપે એવી કોઈ અપેક્ષા જ નહીં. કાંઈ નહીં, એના ચહેરા ઉપર કોઈ અપેક્ષા જ નહોતી. તો કેવા હરિભક્તો એ સમજણવાળા પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યા છે, એવા સમર્પિત હરિભક્તો છે. રોહિતભાઈ છે ત્યાં ચેરિલમાં, 22 ડંકીન ડોનટ ચાલે છે, 2 જ દુકાન માટે ચાલે છે, બાકી 20 અક્ષરધામ માટે ચાલે છે. ભરત છે ત્યાં લીંગડા અમારી સાથે ભણતો હતો, 80% ધર્માદો અત્યારે કાઢે છે, એ બધું એની માટે. આ વીરચંદ મોદીનો દીકરો કેટલા વખતથી ખોવાઈ ગયો છે, આવ્યો જ નથી પાછો, તોય આનંદ. પેલો મગનભાઈ સરાઈ, એનો જુવાન દીકરો ધામમાં ગયો, ગુરુ પૂનમે પેંડા વેચ્યા, સાકર વેચી, કે તો ભાગ્યશાળી કે મારા કરતા પહેલા અક્ષરધામમાં બેસી ગયો, આંખમાં આંસુ નહીં. એટલે આવા હરિભક્તો પ્રમુખ સ્વામી મહારાજ સવારે એકવાર અમદાવાદમાં વોકિંગ કરતા હતા, બધા કાર્યકર્તાઓ પોતાનો વારાફરતી પરિચય આપતા હતા. એમ એક ચીમનભાઈ પરિચય આપ્યો, સ્વામી મારે એક દુકાન હતી ફાર્માસ્યુટિકલ્સની, દવાની, અને આપની દયાથી બીજી દુકાન થઈ. પણ સ્વામી હવે તકલીફ એ છે કે પહેલા તો મારે જયારે એક દુકાન હતી ત્યારે રોજ રાત્રે એ ઘર સભા બધી થતી, અઠવાડિયામાં 2 વખત હું ગામડે જતો નિરીક્ષક તરીકે સેવા કરતો, પણ આ બીજી દુકાન થઈ ને એટલે હવે કાર્યકર તરીકે મારે રાજીનામું આપવું પડ્યું, કારણ કે બહુ બધો વ્યવહાર વધી ગયો, 2 દવાની દુકાન થઈ. એટલે માટે બાપા આપની પાસે આજે આશીર્વાદ માંગવા છે. જાહેરમાં પ્રમુખ સ્વામી મારે સવારે વોકિંગ કરતા હતા અમદાવાદમાં સામે બગીચામાં, જૂના બગીચો સામે સભા સ્થળ હતો ત્યાં, કે આપની પાસે આશીર્વાદ માંગવા છે કે એક દુકાન ઓછી ચાલે અને ધીમે ધીમે વેચાઈ જાય તો પાછી કાર્યકર તરીકે સેવા કરી શકું. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે આ વાક્ય ચીમનભાઈ બોલ્યા ત્યારે એના કરતાં લગભગ 10 ડગલા આગળ પહોંચી ગયેલા, ઊભા રહ્યા. નોર્મલી આવું થાય નહીં ને વોકિંગ દરમિયાન, ઊભા રહ્યા, ગોળ ફર્યા, 10 ડગલા પાછા આવ્યા અને માથે હાથ મૂક્યો, સ્વામી કે આવું માંગનારો પહેલો મળ્યો સ્વામી કે. પણ આવી સમજણવાળા હરિભક્તો, કે આપણે આ સત્સંગત મુખ્ય છે તો આવી રીતે આવા હરિભક્તો બધા તૈયાર થયા છે. આજે સંતો પણ આપણને એવા દર્શન થાય છે, પરમપૂજ્ય મહંત સ્વામી છે, પરમપૂજ્ય ડૉક્ટર સ્વામી, પરમપૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી, બાલમુકુંદ સ્વામી, બધા મોટેરા સદગુરુ સંતોના આપણને દર્શન થાય છે. એમના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની દ્રઢતા, એ બધી યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી આપણને દેખાય છે, ત્યારે આપણને મનાય છે અને પ્રતીતિ આવે છે કે સત્સંગ સાચો છે. આવી રીતે એક સામાન્ય જીવદશામાંથી આવી બ્રાહ્મી સ્થિતિ આવે પમાડી દેવી, એ અશક્ય કામ પ્રમુખ સ્વામી મહારાજે શક્ય કર્યું કહેવાય. તો આ બધા સંતો આજે આપણને દર્શન થાય છે, ઘણા બધા સંતો. આ તો હરિભક્તોની આપણે બધી વાતો કરી. આનંદ સ્વરૂપ સ્વામી છે, એમની પાસેથી બધા સ્વામીના પ્રસંગો અને એનું બધું વિશ્લેષણ આપણે સાંભળીએ. વિવેકસાગર સ્વામી એક વખત બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજની સાથે તો 3 દાયકાથી ફરું છું, પણ આનંદ સ્વરૂપ સ્વામી જ્યારે પ્રમુખ સ્વામીની વાતો કરે ત્યારે સાંભળવી મને પણ ગમે છે. આવા સંતો જે આત્મ સ્વરૂપ સ્વામીને આપણે જોઈએ છે. આ લંડન મંદિર આખું ઇન્ટરનેશનલ ક્લાસ ઉપર એમણે મૂકી દીધું, દિલ્હી અક્ષરધામ અત્યારે ધમધમાવે છે. જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણ મુનિ સ્વામી, આ બધા સંતો છે, આટલો બધો સંત સમુદાયનું ધ્યાન રાખે છે. તમારા 2 છોકરાનું ધ્યાન રાખવું ને તોય સાંજ પડે ભ્રમરૂપ થઈ જવાય, એકાંતિક થઈ જવાય, ખબર છે? સાંજ પડે 2 છોકરાનું ઉછેરીને મોટા કરવા, તો અમને 725નું ધ્યાન રાખવું, એમનું બધું બધી રીતે એમને સમજવા, એમની પ્રગતિ ઈચ્છવીને બધી રીતે એમની કળા કૌશલ બધું બહાર આવે, સત્સંગની સેવામાં બધા સારી રીતે ઉત્સાહથી જોડાય, બધું ધ્યાન રાખવું, એ કોઈ નાની સુની વાત નથી. યોગી ચરણ સ્વામી છે તો કેટલી નાની ઉંમરે યોગીજી મહારાજ પાસે આવેલા, પણ કોઈ વિશેષ અભ્યાસ નહીં, પણ આજે સંગીતમાં પારંગત. સ્વામી સાંકળી શિબિરમાં બોલેલા, સ્વામી કે મારે હાર્ટનું થયું, અને યોગીચરણને એમ થયું કે આપણે હાર્ટનું જાણીએ તો અત્યારે ડૉક્ટર જેવા થઈ ગયા. અને ખરેખર 1-2 ડૉક્ટરે તો કીધેલું કે અમને તો કાર્ડિયોલોજીસ્ટ તરીકે ઓનરરી ડિગ્રી આપવા જેવા થઈ ગયા છે, કે એટલું બધું એ હાર્ટ વિશે જાણે છે. અને સંગીત વિશે જ્યારે બોમ્બેમાં કલ્યાણજી આનંદજીને પદ્મશ્રી મળ્યો, એમની ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામી મહારાજ અમારા ઘરે પધારે. સ્વામી એમના ઘરે ગયેલા અને લગભગ બોલિવૂડમાંથી 150 વ્યક્તિઓ, ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, એક્ટ્રેસ, એક્ટ્રેસીસ બધા એમની સભામાં બેઠેલા. અને તે વખતે
કલ્યાણજી આનંદજીએ પોતાનો પરિચય આપ્યો, થોડી વાત થઈ, વિવેકસાર સાંઈ કથા કરી, પછી સ્વામીના આશીર્વાદની વાત આવી, સ્વામી કે પહેલાં યોગીચરણ સ્વામી કીર્તન ગાશે, પણ પોતે પ્રસંગ ગયેલો આખો જે જૂનાગઢનો જે પ્રસંગ હતો કે પ્રેમાનંદ સ્વામી પાસે બધા ગ્વાલિયરના ગવૈયાઓ આવેલા, એ પ્રસંગ કહીને સ્વામી ચાલુ આશીર્વાદે કે સ્વામી કે જેવું પ્રેમાનંદ

અમાર જેમ કોઈ દિવસ એને સ્ટેજ ઉપર આવીને પ્રવચન નહીં કર્યું હોય, પણ આખું અક્ષરધામમાં એક એક છોડ એ ક્યાં મૂકવો એ આખી એમની ડિઝાઇન છે. તો જ્યારે પીવી દોશી સાહેબ આર્કિટેક્ટ પોતે આવેલા અને એમને સંતોએ પૂછ્યું, ઇન્ટરનેશનલ ક્લાસના ટોપ 100 આર્કિટેક્ટ્સ એન્ડ ડિઝાઇનર્સ ઇન ધ વર્લ્ડ, એમને સંતોએ પૂછ્યું કે અક્ષરધામના પરિસરમાં તમને કોઈ ફેરફાર હોય તો તમે જણાવો, તમને કોઈ સૂચન હોય તો. એમણે કહ્યું કે મહેરબાની કરીને કોઈને પૂછતા નહીં, આ સારામાં સારું ગોઠવાણું છે, અહીંયા દિવ્ય શક્તિનો સંચાર છે, કોઈ ફેરફારની જરૂર નથી. એ શ્રીજી સ્વરૂપ સાંઈ ડિઝાઇન કર્યું. 10 વર્ષની ઉંમરે યોગીજી મારા સાથે સાધુ થવા માટે આવેલા. એટલે જો આ અશક્ય કામ શક્ય એ આ કે સામાન્ય બુદ્ધિ દેખાતી હોય, સામાન્ય આવડત દેખાતી, એની પાસે એક ઇન્ટરનેશનલ કક્ષાનું કામ લેવું એ બહુ જ મોટી વાત છે. બ્રહ્મચરણ સ્વામી કેટલું સાધુ ભણેલા, પણ જે ડિઝાઇન કરે છે અમૃત મહોત્સવના સ્ટેજના વ્યક્તિગત દર્શન આપણે ગોઠવવા પડેલા. સંતોના તો વ્યક્તિગત દર્શન હોય, પણ સ્ટેજના વ્યક્તિગત દર્શન બધા જોવા માટે બધા આવતા હતા. અને જ્યારે આ મિસ્ટિક ઇન્ડિયાના સેટ્સ એમને ડિઝાઇન કર્યા તો બધી જગ્યાએ સેટ્સ જ હતા, પણ રામેશ્વરની બધી જગ્યાએ તો આજુબાજુ બધી વસાહતો થઈ ગઈ, એટલે 100 વર્ષ જૂનું 200 વર્ષ જૂનું કેવી રીતે આપણે શૂટિંગ કરવું, ઇલેક્ટ્રિકના થાંભલાને બધું આવે. તો રીટ સ્મૂથને એ લોકોએ ના પાડી દીધી કે આમાં અમે શૂટિંગ ના કરીએ, આમાં કંઈ કમ્પ્યુટર વર્ક ના કરીએ, એડિટિંગનું ઓરિજિનલ જ હોવું જોઈએ. તો આખો રામેશ્વરનો સેટ એઝ ઇટ ઇઝ મંદિર, જે નીલકંઠની પોતે ઉપદેશ આપતા આપતા ચાલે છે ને, આમ સ્તંભ પંક્તિ છે ને ચાલતા ચાલતા આવે છે, અને પછી પેલું લાકડું અને લોઢું એનો જે ઉપદેશ આપે છે ને, એ જે ચાલતા ચાલતા આવે એનો આખો સેટ છે. પણ એ જ્યારે એનું શૂટિંગ લોસ એન્જલસ સ્ટુડિયોમાં ગયું હોય થી કરીને, ત્યાંથી એડિટર જે 25 વર્ષથી હોલિવૂડના ફિલ્મ્સના એડિટિંગ કરે છે, એણે રીટ સ્મૂથને પૂછ્યું કે તમારા લોકોનો રામેશ્વરનો કાર્યક્રમ હતો નહીં, કેમ પહોંચી ગયા? રીટ સ્મૂથે કીધું અમે ક્યાં ગયા છીએ રામેશ્વર, કે ડોન્ટ ફૂલ મી, મને ખોટું ના કહેશો, આ શોટ ઓરિજિનલ છે, રામેશ્વરનો લીધેલો. એ કે આ ઓરિજિનલ નથી, આ સેટ છે. તો કે સેટ નથી ભાઈ, આ ઓરિજિનલ છે. એ 25 વર્ષથી જે એડિટિંગ કરતો હતો ને, એ ઓળખી ના શક્યા. અને પછી બોલિવૂડના એક બહુ જ મોટા સેટ ડિઝાઇનર છે નીતિન દેસાઈ, જે શાહરૂખ ખાનની બધી બહુ મોટી મોટી ફિલ્મ્સ બનાવે છે, 50-50 કરોડની અમુક એમાં ડિઝાઇન્સ એ કરે છે. એને પોતાને ખબર પડી કે મિસ્ટિક ઇન્ડિયાના આવા સેટ્સ એને જોવા માટે આવેલા, ત્યારે કે આઈ વોન્ટ ટુ મીટ ધ પર્સન હુ હેઝ ડિઝાઇન ધીસ, કે આ ડિઝાઇન જેને સેટ કરીને મળવું છે, કે મારે એને પૂછવું કે તમે આ ડિઝાઇનિંગ ક્યાંથી કર્યું છે, ઇંગ્લેન્ડથી કે અમેરિકાથી? ઈશ્વરચરણ સ્વામી કે અમારા છે એક 4th ધોરણ ભણેલા છે, બ્રહ્મચરણ સ્વામી બોલાવો કે છે. અને સેટ્સ એમને જોઈતા હતા કે આ તો બોલિવૂડમાં કામ આવે એવા સેટ્સ છે. તો જો આવા સંતો એ પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યા છે, આ તો એક આધ્યાત્મિક રીતે, અને આવા એક સંત છે બહુ સામાન્ય નાના છે, પણ અમદાવાદમાં 10,000 વ્યક્તિની હાજરીમાં પ્રમુખ સ્વામી મહારાજે રવિસભામાં એમને ઊભા કરેલા, અને સ્વામી પોતાના આસન ઉપર આમાં હાથ પછાડીને બોલેલા 1990 સાલમાં કે આ લાકડાને જો સંકલ્પ થાય તો અમારા સાધુને સંકલ્પ થાય. એવા હવે આવા તો સંતો આપણને ઘણી બધું ઓળખાતા નથી, આવા સંતો હરિભક્તો. પહેલા આપણે હરિભક્તોની વાત કરીને, આવા હરિભક્તોની વાત થઈને આપણે સંતોની વાત થઈ, તો આવું અશક્ય કામ પ્રમુખ સ્વામી મહારાજે શક્ય કર્યું છે. મંદિરો એવા તૈયાર કર્યા, અમે દિલ્હી અક્ષરધામ જે તૈયાર કર્યું એ તો ન ભૂતો ન ભવિષ્યથી થઈ ગયું. જેમ અત્યારે મુસ્લિમ્સ માટે મક્કા છે, જેમ ક્રિશ્ચિયન્સ માટે વેટિકન છે, એમ આજથી 100 વર્ષ પછી સમગ્ર હિન્દુ ધર્મ માટે સ્વામિનારાયણ અક્ષરધામ થઈ જશે. એક જ પરિચય રહેશે, હિન્દુ માટે એ અક્ષરધામ થઈ જશે એવું પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું છે. આવા ઉત્સવો પ્રમુખ સ્વામી મહારાજે દેશ પ્રદેશમાં ઉજવ્યા, આવા સ્વયંસેવકો સમર્પિત. જ્યારે અમેરિકામાં CFI થયો અને 2600 સ્વયંસેવકો ત્યાં સેવારત હતા, ત્યારે ટેક્સાસ ગવર્મેન્ટના એક બહુ જ મોટા પ્લીડર જેક લેડ ત્યાં આવેલા, એમણે કહ્યું કે ધેર આર 2600 વોલન્ટિયર્સ યર ઇન ધ CFI, એનીબડી હુ કેન ઇન્સ્પાયર ધીસ કાઇન્ડ ઓફ લીડરશીપ, જે આવું નેતૃત્વ પૂરું પાડી શકે. કેમ કે મેની ઓફ ધેમ હેવ લેફ્ટ અસાઇડ દેર જોબ્સ, દેર બિઝનેસ, દેર ફેમિલી, કુટુંબ, ઘર, બાર, નોકરી, ધંધાનો વિચાર કર્યા વગર એ સેવામાં આવ્યા છે. એની બડી હુ કેન ઇન્સ્પાયર ધીસ કાઇન્ડ ઓફ લીડરશીપ ઇઝ નોટ ઓનલી અ વાઇઝ પર્સન, ઇઝ નોટ ઓનલી અ ક્રિએટિવ પર્સન, બટ અ પર્સન હુ ઇઝ ડિવાઇનલી ઇન્સ્પાયર્ડ ટુ લીડ પીપલ. જે આવું નેતૃત્વ પૂરું પાડી શકે અમેરિકાની ધરતી પર, જ્યાં ટાઈમ ઇઝ મની, એ ખાલી કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ નથી, પણ એક એવી વ્યક્તિ છે કે જેના જીવનમાં ભગવાનનો એક દિવ્ય સંચાર છે કે તમે આમ સમાજને આ દિશા તરફ લઈ જાઓ. એવા સ્વામીશ્રીના મહિમાની બધી એમણે વાતો કરેલી છે. એટલે સ્વામીશ્રીનું આ જીવન, આ એમનું કાર્ય છે જે બહુ જ અશક્ય છે. અને જ્યારે એમના જીવનની વ્યક્તિગત પવિત્રતા જોઈએ છે ત્યારે તો હી ઇઝ અ લિવિંગ વંડર ઓફ ધ વર્લ્ડ. દુનિયાની જે 7 અજાયબીઓ છે પુરાતન, એ 7 અજાયબીનો જે વિશેષતા છે ને, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સાહજિક દેખાય છે. ગુણોની દ્રષ્ટિએ તમે તાજમહેલ લો તો તાજમહેલની સફેદી છે એ પ્રમુખ સ્વામી મહારાજના ચારિત્ર સામે ઝાંખી પડે. લીનિંગ ટાવર ઓફ પીઝા છે, પીઝાનો ઢળતો મિનારો, એ પ્રમુખ સ્વામી મહારાજની જે સહજ નમ્રતા છે ને, એની પાસે ઝાંખો પડી જાય. એક એક સ્વામીના જીવનના લોકોને આશ્ચર્ય લાગે કે આવી વ્યક્તિ કોઈ હાડ એન્ડ માસ

0: પૃથ્વી ઉપર રહી શકે કે કેમ, એટલે બધા એમના વ્યક્તિગત જીવનની પવિત્રતા. જે વ્યક્તિ આમ કહી શકે કે મને ત્રિકાણમાં પણ કોઈ દિવસ વિષય સંબંધની સ્ત્રી સંબંધિત સંકલ્પ નથી થયો, એના એના અંતરની પવિત્રતા કેવી હોય. જે વ્યક્તિ આટલું જાહેર જીવન જીવી હોય, જેની નોટ અ સિંગલ મોમેન્ટ પ્રાઇવેસી હોય, એ જમતા હોય ત્યારે લોકો બેઠા હોય, એ સૂતા હોય ત્યારે લોકો દર્શન કરવા માટે ઊભા હોય, એ સૂતા હોય ત્યારે આખી રાત એના સેવક સંત બાજુમાં નીચે સૂતા હોય એમને અટેન્ડ કરવા માટે, એક સેકન્ડ પણ જેની પ્રાઇવેટ ના હોય, એ વ્યક્તિના જીવનની પવિત્રતા કેટલી હોય. આટલું જાહેર જીવન જીવ્યા પછી એક બેંક એકાઉન્ટ ના હોય, એક જ્વેલરી ના હોય, એક સારા કપડાં ના હોય, એક પછી એનો રિસોર્ટ ના હોય, એક ફાર્મ હાઉસ એના નામે ના હોય, એ જીવનની પવિત્રતા કેટલી બધી કહેવાય. તો જો આ પ્રમુખ સ્વામી આ અશક્ય વસ્તુ શક્ય છે, ઇઝ ધ લિવિંગ વંડર, દુનિયાની આઠમી અજાયબી કહેવાય, આમ તો પ્રથમ જંગમ અજાયબી કહેવાય, મૂવિંગ વંડર તો પહેલું કહેવાય પૃથ્વીનું, કે આવું આશ્ચર્ય એ પ્રમુખ સ્વામી મહારાજ છે એ પૃથ્વી પણ. અખંડ ભગવાનનું ભજન, અખંડ ભગવાનનું અનુસંધાન. સ્વામીને કીધું કે આ ઠાકોરજી આ શું છે ભેગું, સ્વામી કે આ તો સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, એના વગર એ પોતાની જાતને કલ્પી જ નથી શકતા. એટલે એમના જીવનની આવી પવિત્રતા શુદ્ધતા, એમની વાતો તો આપણે ઘણી વખત સાંભળી છે, અખંડ ભગવાનમય જીવન અને સાથે સાથે આવું હળાહળ કળિયુગમાં સત્યુગ સંબંધી કાર્ય, એ પ્રમુખ સ્વામી મહારાજે એ અશક્ય વસ્તુ પૃથ્વી ઉપર શક્ય બનાવી છે. અને આપણે કોન્ફિડન્ટલી કહી શકીએ કે દુનિયાના કોઈ પણ પ્રશ્નનું સમાધાન પ્રમુખ સ્વામી મહારાજ પાસે છે. જો શ્રીજી મહારાજ એમ કહેતા હોય કે દુનિયાભરના વિદ્વાનો ભેગા થઈને 6 મહિના ચર્ચા કરીને પ્રશ્ન કાઢે, તો ઘોડાના એક પેંગણામાં પગમાં હું પગ નાખતો અને બીજી પેંગણામાં નાખો ત્યાં હું ઉત્તર કરી દઉં, તો પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ ઉત્તરો છે જ. વિદ્યાચરણ શુક્લે પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીમાં 94 માં પૂછેલું કે નર્મદા ડેમની હાઇટ વધારવી જોઈએ કે ઘટાડવી જોઈએ, સ્પોન્ટેનિયસ. એ વખતે તો એ યુનિયન કેબિનેટમાં ત્યાં વોટર રિસોર્સિસ મિનિસ્ટર હતા. સ્વામીએ સીધું જ કીધું કે કોઈ ઘટાડવાની જરૂર નથી, તમે એકવાર કચ્છમાં જાઓ અને કચ્છમાં કેવો દુષ્કાળ દર બીજા કે ત્રીજા વર્ષે પડે છે, તમે સૂકી ધરતી જુઓ, એ જમીનની તિરાડો તમે જોશો ને, તમને ડેમની હાઇટ ઘટાડવાની મન નહીં થાય. બે જ વાક્યમાં પ્રમુખ સ્વામી મહારાજે વિદ્યાચરણ શુક્લને સમજાવેલા. પછી તો લાંબી ચર્ચા થઈ બધી સ્વામીએ સમજાવેલા, પણ પ્રશ્નનું સમાધાન એમની પાસે છે દરેક પ્રશ્નનું. અમેરિકામાં તો ડોક્ટર રાજ બોથરા, ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશનના ચેરમેન, પ્રમુખ સ્વામી મહારાજે સીધો જ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી એઇડ્સ માટે આપની પાસે શું ઈલાજ છે. આ તો બધા અઘરા પ્રશ્નો છે સીધા, પણ જાહેર જીવન જીવતા હોય ને એને તો આવા પ્રશ્નો આવવાની તૈયારી રાખવાની. એકે સ્વામી અમે તો બિલબોર્ડ્સ દ્વારા, ટેક્સ્ટબુકમાં, એજ્યુકેશન દ્વારા, બધી રીતે અમે એજ્યુકેટ કરીએ છીએ લોકોને કે એઇડ્સ આવો ભયંકર રોગ છે, પણ કોઈ રીતે સંયમમાં આવતું નથી, આ રોગને નાથી નથી શકાતો, તમે કંઈક ઉપાય બતાવો. ઇમિડિયેટલી પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, સ્વામી કે અમારા શાસ્ત્રોમાં સંયમની વાત છે, અમારા ભગવાન સ્વામિનારાયણે પોતે કહ્યું છે એમના વચનામૃતમાં કે ત્યાગીને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ ત્યારે એનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય, પ્રથમનું 34મું વચનામૃત, અને ગ્રહસ્થ છે એમને એક નારી સદા બ્રહ્મચારી. આ નિયમ જ્યાં સુધી નહીં રાખે, આટલો સંયમ જ્યાં સુધી નહીં આવે, ત્યાં સુધી તમારો એઇડ્સનો રોગ જવાનો નથી. તમે ગમે તેટલી દવા કરો, ગમે તેટલું કરો, આ નિયમ લાવવો પડશે. અને પછી એ લોકોની વર્લ્ડ એઇડ્સ કોન્ફરન્સ થઈ, એમાં ડોક્ટર રાજ બોથરાએ કહ્યું કે આઈ મેટ પ્રમુખ સ્વામી 1991 ઇન અમેરિકા એન્ડ હી ગેવ મી ધીસ સોલ્યુશન. લોકોએ વાઇડ એપ્લોઝ સાથે સ્વીકાર્યું, અને પછી ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશનનું મુખ્ય સૂત્ર જે બન્યું ઇન્ટરનેશનલ લેવલ ઉપર પ્રચારનું, એ આ પ્રમુખ સ્વામી મહારાજનું વાક્ય કે મેની પોઝિસ વિથ વન ઇન્સ્ટેડ ઓફ વન પોઝ વિથ મેની. આ પ્રથમનું 34મું વચનામૃતનું સીધું જ ભાષાંતર ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશને મૂક્યું. તો આવી રીતે સ્વામીશ્રી પાસે દુનિયાના બધા જ પ્રશ્નોનું એ સમાધાન પોતે રહેલું છે. એટલે સ્વામીના જીવનની આ બધી વિશેષતા છે, અને હજારો લોકો એમના પ્રત્યે સદભાવ ધરાવે છે. પ્રતિષ્ઠિત મહાનુભાવો હોય, બુદ્ધિશાળીઓ હોય, જે કોઈ રીતે પોતાનું માન મૂકીને સદભાવ સંબંધી અભિપ્રાય ન આપે, એ સ્વામીશ્રી પ્રત્યે એ લોકોને આવો ભાવ થયો છે. કમલેશ લુલા તો આટલા મોટો વૈજ્ઞાનિક છે કે સ્વામી તમને ઇન્ટરનેશનલ પીસ પ્રાઇઝ આપવું જોઈએ, તમને નોબેલ પ્રાઇઝ આપવું જોઈએ, તમે જ ખરેખર હકદાર છો, બાકી વચ્ચે કેટલાય ખોટા લઈ જાય છે. કે સ્વામી પાસે ઘણી વખત વાત કરે હિન્દુજાએ પ્રમુખ સ્વામી મહારાજને, પ્રકાશચંદ હિન્દુજા અને અશોક હિન્દુજાએ 2004 લંડનમાં વાત કરી હતી. એમણે કહ્યું કે સ્વામી જો BAPSને કંપની તરીકે લઈએ ને, કોર્પોરેટ એફેર્સમાં લઈએ ને, તો છેલ્લા 100 વર્ષમાં કોઈ કંપનીએ જેટલી પ્રગતિ નથી કરી એટલી BAPSએ કરી છે. હિન્દુજાએ સ્વામીને વાત કરેલી, એ સ્વામીશ્રીના નેતૃત્વ હેઠળ આપણને ઘણી વખત તો ઘણી બધી વાતો ખબર નથી હોતી. આ તિરુપતિ બોર્ડ છે, તિરુમાલા બોર્ડ ટ્રસ્ટ, જે ઇન્ડિયામાં નંબર 1 મંદિર કહેવાય આવકની દ્રષ્ટિએ અને હરિભક્તોના દસારાની દ્રષ્ટિએ, એના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ પ્રમુખ સ્વામી મહારાજને મુંબઈ મળવા માટે આવેલા 1991 સાલમાં. અને એમણે કહેલું પ્રમુખ સ્વામી મહારાજને કે પહેલાના જમાનાઓમાં ચક્રવર્તી રાજાઓના જે સન્માન થતા હતા એવા અમારા શાસ્ત્રોમાં વાતો લખેલી છે, તો આપ તિરુપતિ બાલાજી પધારો હાથીની અંબાડી આપણે બેસાડીને તિરુપતિની પાંચ પ્રદક્ષિણા કરીને આપનું સન્માન કરવું છે. સ્વામી કે આવશું? તો કે ક્યારે? સ્વામી કે ભગવાનની અનુકૂળતા ઈચ્છા હશે ત્યારે આવશું. 1991 ત્યાં સુધી સ્વામી તિરુપતિ ગયા નથી, કઈ એમને સન્માનની એવી કોઈ અપેક્ષા નથી. નહીં તો આટલું મોટું સન્માન મળતું કોઈ ખાલી એમને એમ બોલાવે, ચા પીવા બોલાવે તો સાંજે 6 વાગે નથી પહોંચી જતા. તો તિરુપતિ બાલાજી કોઈક બોલાવે તો ના પહોંચી જઈએ. એમને ભૂલી જ ગયા કે મને એક જણાએ આટલા મોટા સન્માનની ઓફર આપી છે અને મારે ત્યાં જવું જોઈએ અને મારું સારું દેખાશે અને ત્યાં કેટલા બધા ન્યૂઝપેપરમાં મારા ફોટોગ્રાફ આપશે, એવું એને ખબર જ નથી. ઈ ડઝન્ટ કેર ફોર ઇટ. તો જો સ્વામીના જીવનની આવી એક વિશેષતા છે, એટલે આવા તો ઘણા બધા મહાનુભાવોને, બિલ ક્લિન્ટન તો પહેલી જ વાર પ્રમુખ સ્વામી મારાને મળે, પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, સ્વામીની આંખો જોઈને બોલી ગયા 22 મિનિટની મુલાકાત પછી કે આવી નિર્દંભ આંખો મેં મારા જીવનમાં ક્યારેય જોઈ નથી. તો જો પોતાનું માન મૂકીને અંતરથી એ પોતે અભિપ્રાય આપે છે ત્યારે સ્વામીશ્રીની એક આ વિશેષતા એ આપણને દેખાય છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પ્રમુખ સ્વામી મહારાજનું આટલી વખત નામ છે. હમણાં જો એક જ લેટર લખીએ ને તો એકવાર વધારે આવી જાય એમ છે. કયો લેટર? કે કોઈ એક વ્યક્તિનું 4 વખત નામ ગિનિસ બુકમાં નથી આવ્યું, એ 5મો રેકોર્ડ એ આવી જાય એમ છે. પણ એમને એમની પડી જ નથી, નોબેલ પ્રાઇઝ માટે એમને કોઈ દિવસ પડી જ નથી. તો આવી રીતે સ્વામીશ્રીના જીવનની એક બહુ જ મોટી વિશેષતા છે. છેલ્લે વાત કરી લઈએ કે જે વ્યક્તિને આટલું બધું માન મળતું હોય, જે વ્યક્તિ માટે લોકો રાન રાન પાન પાન થઈ જતા હોય, અત્યારે ખાલી અમેરિકાની ધરતી ઉપર 100 જેટલા યુવકો સારામાં સારું ભણેલા સાધુ થવા માટે તૈયાર છે, જે વ્યક્તિ માટે હરિભક્તો પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર બધું સર્વસ્વ ન્યોછાવર કરતા હોય, એ વ્યક્તિ આટલી સાદાઈથી રહે, એ વ્યક્તિ આટલી ડાઉન ટુ અર્થ રહે, એ વ્યક્તિ આટલી નિર્માણીપણે રહે, એ વ્યક્તિ આટલી સહજ નાનામાં નાની વ્યક્તિને મળી શકે, એ અશક્ય છે, એ પોસિબલ જ નથી. પણ જો સ્વામીશ્રીના જીવનમાં આપણે જોયું છે, અમૃત મહોત્સવમાં 29 નવેમ્બર 95 દિવસે પોતે સવારે પૂજા કરવા માટે આવ્યા, ગાડીમાંથી ઉતર્યા, સંતો પગે લાગ્યા, બધા પગે લાગતા આશીર્વાદ આપતા હતા, સ્વામીએ જાતે મર્સિડીઝનું બાણું બંધ કરી દીધું. નાનમુનિ સ્વામી જોયું નજીકથી, એ પોતા નજીક ગયા હતા, બાણું બંધ કરી દીધું સ્વામીએ. નાનમુનિ સ્વામી કે સ્વામી તમે કેમ બંધ કરો છો? આજે તો તમારો અમૃત મહોત્સવ છે, આજે તો તમને બધાની સેવા અંગીકાર કરવાનો અધિકાર છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ જે અંતરથી બોલ્યા છે, સ્વામી કે આજે તો સેવક થવાનો ખરેખરો દિવસ છે. ખરેખરો દિવસ સેવક થવાનો ક્યારે છે? આજે છે, અમૃત મહોત્સવના દિવસે. અને આપણે તો અમૃત મહોત્સવ ને આમ તો આપણો જન્મ દિવસ હોય ને તો હવાર ધ્યામમાં આકાશમાં જોવે, કોક આવે મને બોલે, કોક ફોન કરે છે, કોક મને હેપી બર્થડે કહે છે, સામેથી કેવું પડે આજ મારો બર્થડે છે, મને 40 વર્ષ પૂરા થયા, સારું નડ્યો 40 વર્ષ સુધી, હવે નડતો નહીં. જો વિચારજો, દિલ્હી અક્ષરધામમાં જમીનની કઈ ખોટ છે? 110 એકર છે. કેટલા બધા બિલ્ડિંગો આપણે બાંધ્યા છે? એક બિલ્ડિંગ કદાચ થોડું વધારે બાંધ્યું હોત તો પ્રમુખ સ્વામી મહારાજના મ્યુઝિયમનું, 100 કી ટુ ધ સિટી, કેટલા બધા પ્લેગ્સ મોમેન્ટો સર્ટિફિકેટ ગુજરાતમાં બધા જિલ્લા પંચાયત તાલુકા જ્યાં બધા સન્માન કર્યું હોય એવું એક મ્યુઝિયમ એક બિલ્ડિંગ બાંધી દીધું હતું, જમીનની કઈ ખોટ હતી? પણ એ થયું ના થયું. કોઈ પોતે તો વિચાર કર્યો ને, કોઈને આવવાય ના દીધો, એટલે આવા મોટા દિલ્હીમાં અક્ષરધામમાં એક મ્યુઝિયમ કરી દીધું હોત મોટું, આ સાઈઝ કરતા 3 ગણું, અને સરસ કી ટુ ધ સિટીઝ ને પ્લેગ્સ ને મોમેન્ટોઝ ને બધું પ્રમુખ સ્વામી મહારાજના ક્લિન્ટન સાથેના ફોટોગ્રાફને, કોફી અનાન સાથેના ફોટોગ્રાફને, અટલ બિહારી વાજપેયી એમને પ્રણામ કરતા એવા ફોટોગ્રાફને એ બધા મૂકી દીધા હોત, તો એક ગેલેરી કોઈક જોવત ને, ઘા ખાઈ જાય સ્વામીની એ ગેલેરી જોઈને. પણ એ વિચાર એમણે કર્યો, અને જો ભૂલથી કોઈ આ વિચાર મૂક્યો હોત ને તો ઊભો થઈને બહાર જ કાઢી મૂકી દીધા. એમને કોઈ અપેક્ષા જ નથી, કોઈ અપેક્ષા જ નથી એમને. તો જો આવું જીવન જીવવું ને એ બહુ જ અશક્ય છે. બહુ આપણે વિચારીએ ને તો આપણને ખબર પડે કે કઈ કક્ષાની એ લાઈફ એ પ્રમુખ સ્વામી મહારાજ જીવે છે. છેલ્લે એક વાત આપણે કરી લઈએ, 95માં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લંડન જતા હતા પ્રતિષ્ઠા મહોત્સવ માટે, ત્યારે વિદાય સભામાં પ્રીતમ પ્રસાદ સ્વામીએ પ્રવક્તા તરીકે વાત કરી. પ્રીતમ પ્રસાદ સ્વામી કે સત્પુરુષના મોઢા માટે મુખારવિંદ શબ્દ વપરાય, આપણે શું વપરાય? મોઢું. સત્પુરુષ માટે મુખારવિંદ, બીજો શબ્દ મુખ કમળ, અને આપણા માટે શું શું વપરાય? એક મોઢું. પછી ઓડિયન્સને અપીલ કરી કે હવે તમે બોલો શું શું વપરાય. હા, જો એક શબ્દ આવ્યો ડાચું, પછી આ એ વખતે આવ્યું હતું, હા એ વખતે આ શબ્દ આવેલા બધા, ચલો પછી એક મોઢું, પછી એક ડાચું, પછી થોબડું, બરાબર, પછી ચલો હજી તો જેના સમાનાર્થી શબ્દ છે, આપણે કારણ કે આ બધું બોલીએ જ છીએ, આપણે ઘરમાં કેટલા કીધું છે તારું થોબડું દેખાડીશ લઈ ગયા, ચોખ્ઠું, પછી એક જણા બોલો
1: જડબું.
0: હા પછી પછી બોલો.
1: ભોડું ભોડું ભોડું.
0: જો ભોડું, થોબડું, ચોકઠું, પછી મોઢું, ડાચું. પ્રીતમ પ્રસાદ સ્વામીએ 2 મિનિટ સુધી ઓડિયન્સને અભિપ્રાયો આપવા દીધા, અને કે આપણા મોઢા માટે આવા શબ્દો વપરાય અને સત્પુરુષ માટે મુખારવિંદ અને મુખ કમળ વપરાય. અને પછી એમણે એક વાક્ય કહીને કીધું કે સ્વામીશ્રી આપણને આશીર્વાદ આપશે અને એ મુખ કમળનું આપણે એ શબ્દોનું પાન કરશું એમ કહીને પ્રવક્તા તરીકે એમણે એક વાત કરેલી અનાઉન્સર તરીકે. અને ભાઈ સ્વામીને માઇક આપ્યું. જેવું માઇક મૂકડો ને સ્વામી ખગાડ હસવા માંડ્યા. પછી સ્વામી કે આ પ્રીતમ સ્વામી વાત કરી એમાં બધા સમજ્યા. સ્વામી કે જોગી મહારાજ છે ને એમનું મુખારવિંદ કહેવાય અને આપણું મોઢું કહેવાય. જોગી મહારાજ છે એનું મુખકમળ કહેવાય. પોતે જોગી મહારાજની વાત કરી, કે જોગી મહારાજનું મુખકમળ કહેવાય અને આપણું ભોડું કહેવાય. સ્વામી કે કેમ, એ ફેર ક્યાં પડ્યો? અને પછી પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બહુ જ સરસ બોલ્યા. સ્વામી કે આપણે દિવસમાં વગર કારણે 3 વખત દિવેલ પીધેલા મોઢા થઈ જાય છે. 10 વખત આપણે ઉતરેલી કઢી લે પીધેલા મોઢા થઈ જાય છે. સહેજ આપણું મન ગમતું ના થયું, ફાવ્યું નહીં, ગમ્યું નહીં, તરત મોઢું ઉતરી જાય. આટલું વાક્ય કહીને સ્વામી બોલ્યા. અને સ્વામી કે જોગી મહારાજને આપણે જોયા છે ગમે તે પરિસ્થિતિમાં એમના ચહેરા ઉપર, પછી અંગ્રેજીમાં બોલ્યા 24 અવર્સ નથી બોલતા, સ પાછળ નથી વાપરતા એ 24 અવર્સ. સ્વામી કે આનંદ આનંદ આનંદ, હસતા હસતા ને હસતા આપણે જોયા છે. કારણ પછી પોતે અટક્યા, પછી સાહજિક રીતે પોતાની છાતી ઉપર હાથ મૂકી ગયો એમનાથી. સ્વામી કે કારણ એમણે શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ ને શ્રીજી મહારાજ ત્રણેયને રાખ્યા છે, એટલે એમનો ચહેરો છે મુખારવિંદ કહેવાય ને આપણું મોઢું કહેવાય. એટલે આવા ગુરુ આપણને મળ્યા છે જે પૃથ્વી ઉપર અશક્ય છે કે ઇન ફ્લેશ એન્ડ બ્લડ આપણી જેમ હાડ માસમાં ભગવાન સાક્ષાત મળવા એ અઘરા છે. એક સારા જીવનસાથી નથી મળતા, એક સારા બિઝનેસ પાર્ટનર નથી મળતા, એક છોકરો કયાગરો નથી મળતો, એમાં આવા ગુરુ આપણને મળવા એ તો આપણા અતિશય મોટા ભાગ્ય અને એના કરતાં અતિશય મોટી એમની કૃપા છે. તો આવો આપણા ગુરુહરિનો અદ્ભુત મહિમા છે. આ તો જે કંઈ આપણે વાતો સાંભળીએ બધી દરિયાના ટીપા જેવી છે. આ તાપી નદી 2 કાંઠે વહે છે અત્યારે, એને એક ટીપવા જેવી, અને ડૉક્ટર સ્વામીની ટીપુડી જેવું છે, એના તો પારને કોઈ પમાય એવું નથી. પણ એમના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે આપનો અપરંપાર મહિમા છે, એમાંથી અલ્પ મહિમા પણ અમને સમજાય તો એ અમારું જીવન ઘણું બધું ધન્ય બની જાય એવી કૃપા આપણી ઉપર આપણા ગુરુહરિ કરે એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
2: બધામાં દીવ ભાવ રાખે. જો શ્રીજી મહારાજે આપણે ગઈકાલે વાત કરી હતી, મહારાજ કે અલૌકિકમાં લૌકિક ભાવ થાય તો અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. આ બધા અલૌકિક છે, એમાં લૌકિક ભાવ થાય તો મારે કે ઇન્સ્ટન્ટલી અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. પછી મહારાજ કે અમે ઘણી વાર વાત કરી છે પણ કોઈ સમજતું નથી. મહારાજને આ દુઃખ છે. ઘણી વાર મહારાજ કહે છે પણ આપણે કોઈ સમજતા નથી. એમાં આપણે ફાવીશું નહીં, સત્સંગમાં ફાવીશું નહીં. બીજે બધે તમે ફાવશો નહીં, દુનિયામાં બધા ઝપા ઝપી બધું જે કરો સત્સંગમાં નહીં ફાવ. શ્રીજી મહારાજ પોતે જ વાત કરે છે. અમે વાત ઘણી વાર સમજાવી પણ કોઈ સમજતું નથી. મહારાજને આ વાતનું દુઃખ છે, બીજું કોઈ નથી. એટલે આપણે આ દ્રઢ કહીને રાખવું. મહારાજને રાજી કરવા છે કે બીજા કોઈને, તો પછી આ વાત સમજવી જ પડશે. બધા દિવ્ય છે અને મહારાજ કે બધા દિવ્ય દેખાય એ જ બ્રહ્મ વિદ્યા. એક વાર કહો, લાખ વાર કહો, બધા સમજે છૂટકો છે. અક્ષરધામમાં ત્યાં જ અટકે, અહીં સુધી આવે જોર કરે અંદર એન્ટ્રી. ના મળે. ત્યાં ચોકી છે, બ્રહ્માંડ સ્વામી, ગોપાલ સ્વામી, બધાની ચોકીઓ છે. તમને આપણે અક્ષરધામ દિલ્હી છે ને, ત્યાં 15,000 માણસની રોજ આરતી ઉતરે છે, રોજ આરતી ઉતરે છે 15,000 માણસની. કેવી રીતે ચેકિંગ થાય ને, એ આરતી જ છે ને, આમ આમ આમ કરે. પછી વિશેષ કંઈ ભીખ બોલે બાજુમાં સ્પેશિયલ આરતી. તો જો આપણે ત્યાં મહારાજ પેસવા નહીં દે, આ ચોકીઓ છે બધી, તો ધ્યાન રાખો. એ ગમે હોય નહીં ના ચાલે, ગમે હોય. હવે સેવા કરીને આમ કરીને આમ કઈ, આમાં મહારાજ સ્ટ્રિક છે. અને મહારાજને ક્યાં પૈસા જોઈએ છે, ક્યાં તેની કરન્સી જુદી છે. અહીંયા તે દાસભાવથી અમે આપીએ છીએ એવું ભાવ ના રાખીને રાખીએ તો મારા સ્વીકાર છે, અને બીજી કોઈ કરન્સી ચાલતી નથી. શુદ્ધ ભાવ હોય આપણને, મારા જે આપેલું છે અને આપણે એમને આપવાનું છે, આવો ભાવ રહે. લેશ માત્ર એવું ના રહે કે હું આપું છું, આ કરું છું. આપણે શું આપવાનું, જેને આપ્યું છે એને આપવાનું. એટલે બધું અશુદ્ધ ભાવ, એટલે આ દીવ ભાવ હોય તો બધું મટી જાય, એક કઈ દોષ ઊભા ના રહે. બધામાં દીવ ભાવ જોઈએ, અને છે જ હકીકત છે. શ્રીજી મહારાજે કહ્યું મધ્યના 63માં કે હરિભક્તો હરિજનો એમાં મનુષ્યભાવ લાવવો જ નહીં. એટલે આ એક ને એક જ વાત છે. આજે કરો, લાખ વર્ષ કરો, બધું કરે જ છૂટકો છે. તો આજથી ના કરીએ લાખ વર્ષ શું કામ જવું. એટલે ગમે મનને મારીને, મનને તોડીને, ભૂખા ભલાઈને આ દીવ ભાવ બધામાં રાખું. સદાન સાંઈ મહારાજ.

આવ્યાક્ષરધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તે જો મઈ કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરી શોભો સાધુ ગુણે સદા શરણને જગતે અનાસક્ત છો શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણુ પાત્ર છો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદુ અહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય આપણે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા એ વિશે એક વાતો થોડા દિવસ સમજ્યા અને આજે એનું અંતિમ ચરણ છે એટલે આપણે એ વાત સમજતા હતા કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં અતિશય સામ્યતા રહેલી છે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થાય છે શ્રીજી મહારાજના જીવનમાં અનંત ગુણો હતા એવા અનંત ગુણો એવા દિવ્ય અને કલ્યાણકારી ગુણો આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે તો જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે એ વિષય એક વાતો આપણે સમજતા હતા શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના ત્રીજા વર્ષના મૃતમાં વાત કરી છે કે ભગવાને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સર્વે સંભાળી રાખવી તે સા સારું છે કે કદાપી અંત સમયે એ પ્રસંગ યાદ આવી જાય અથવા તો એ ઉત્સવમાં સાધુ બ્રહ્મચારી પાર્ષદ હરિભક્ત હોય એને હળ્યા મળ્યા હોય ને સાથે સેવા કરી હોય એ યાદ આવી જાય તો એને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને એ જીવ મોટી પદવીને પામે અને ભગવાનના ધામને પામે છે એટલે આ ભગવાન અને સંતના લીલા ચરિત્રો સંભાળી રાખવા પાછળનો મુખ્ય હેતુ છે અને એટલે જ ભગવાન અને સંત આ બધા મનુષ્ય ચરિત્ર આપણી જેમ કરતા હોય છે જેમ પરમ પૂજ્ય મહંત સ્વામી ઘણી વખત વાત કરે છે કે ભગવાન અને સંત આપણી જેમ આ દેહ ધરીને આ પૃથ્વી ઉપર આવ્યા એટલે એમને મનુષ્ય ચરિત્ર કરવા કમ્પલસરી છે કારણ કે આપણા જેવો મનુષ્ય દેહ એમને ધારણ કર્યો છે અને એ જ ચરિત્રમાં દિવ્યતા ડિવિનિટી રાખવી દિવ્યતા રાખવી આપણી માટે પણ કમ્પલસરી છે એ ચરિત્ર કરે તો જ આપણી સાથે હળે મળે ને આપણને આનંદ થાય આપણો સત્સંગ કેટલો છે આપણે ચકાસી શકીએ અને સામે જો દિવ્યતામાં થાપ ખાઈ જઈએ મનુષ્ય ચરિત્રમાં તો પાછો એ બધો એ મનુષ્ય ભાવ આવ્યો કહેવાય અને સરવાળે બધું મીંડું થઈ જાય એટલે એ તો ભગવાન અને સંત તો બધા અનેક પ્રકારના ચરિત્ર કરતા હોય એની પાછળના એમના અનેક હેતુઓ હોય ઘણી વખત સ્થૂળ દેહ આપણને એમના હેતુઓ સ્પષ્ટ ન થતા હોય કે કેમ આવા ચરિત્ર કરતા હશે પણ એ કરે એની પાછળ તો મહારાજે મધ્યના 58મું વચનામૃત લખ્યું છે સંપ્રદાયની પુષ્ટિનું વચનામ્રત કે પોતાના ઈષ્ટદેવે જે ચરિત્ર કર્યા હોય અને એ ચરિત્રમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સહેજે આવી જાય માટે એ ચરિત્રનું પાન કરીએ તો આપણામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ થાય અને અમુક વખતે તો મહારાજે જેમ લખ્યું કે અસુરોને મોહ પમાડવા માટે પણ ભગવાન અને સંત એવા ચરિત્ર કરે એકદમ મનુષ્ય ભાવ દેખાડે પણ એ ચરિત્ર તો અપાર મહારાજે કર્યા છે અને આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ ભલે સાધુ રૂપે છે અને ઘણી બધી મર્યાદામાં વર્તતા હોય
પણ એમના પણ અમુક ચરિત્રો એવા છે કે આપણને સહેજે મનુષ્ય ભાવ આવી જાય, પણ એ ભગવાન અને સંતની દરેક ક્રિયા તો કલ્યાણકારી છે. આપણા સંપ્રદાયમાં સમજણની દ્રષ્ટિએ, નિષ્ઠાની દ્રષ્ટિએ, આશ્રયની દ્રષ્ટિએ બહુ જ અગત્યની વાત છે. કારણ કે આ હોય તો આપણે સર્વ પ્રકારે આધ્યાત્મિક પ્રગતિ થાય. તો મહારાજે પણ ઘણા બધા એવા ચરિત્ર કરેલા ત્યારે આપણને અત્યંત મનુષ્ય ભાવ આવે, અને પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વખત ચરિત્ર કરે તો આપણને અત્યંત મનુષ્ય ભાવ આવે કે આને સાધુ કહેવાય કે નહીં. ઘણી વખત એવો મનમાં કોઈ આપણે એવો કોઈ ગુણ વર્તતો હોય તો આપણને એવો વિચાર પણ આવી જાય, અને ઘણી વખત પરોક્ષના લોકો એમને તો મનુષ્ય ભાવ આવી ગયો છે અને ઘણી વખત મંદિરે આવતા પણ બંધ થઈ જાય. પણ એ ભગવાન અને સંતના ચરિત્ર તો કલ્યાણકારી છે. મહારાજે 95 ચોથું વચનામૃત લખ્યું છે, એમાં વાત કરી છે 28 ગુણો મહારાજે જણાવ્યા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા, એવા 28 ગુણો મહારાજે કારણે આ ભગવાનને સંત દેખાડે. કોક વખત ઓછા પ્રમાણમાં દેખાડે, કોક વખત વધારે પ્રમાણમાં દેખાડે, કોક વખત મનુષ્ય જેટલા દેખાડે, કોક વખત મનુષ્યથી અધિક પણ દેખાડે. આપણને બધાને ધનનો નાનો મોટો લોભ તો હોય જ, એટલે તો આપણે સંગ્રહ કરીએ છીએ. બે રીતે સમજણથી આપણી ભવિષ્યની વ્યવસ્થાની દ્રષ્ટિએ થોડો લોભ પણ ખરો. એમ ભગવાન અને સંત પણ કોક વખત લોભ દેખાડે ત્યારે આપણને એમ થાય કે આ તો મારા જેવા જ છે. શ્રીજી મહારાજ એક વખત ગઢડામાં બિરાજમાન હતા અને આજુબાજુના બે ગામના બધા ગુણભાવીઓ, હરિભક્તો નહીં હા, ગુણભાવીઓ બધા ભેગા થઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા કહેવા માટે કે અત્યારે વરસાદ નથી, તે તમે સ્વામિનારાયણ તો ભગવાન કહેવાવ છો, તે વરસાદ પાડો. અત્યારે અમારે વરસાદની આટલી તકલીફ છે ને તમે વરસાદ ના પાડો કેવું કહેવાય? એટલે મહારાજને આ કહેવા માટે ત્યાં ગઢડા આવ્યા. મહારાજે જોયું કે આ બધા સત્સંગી નથી. મહારાજ એમ અક્ષરોડીમાંથી બહાર નીકળતા અને બધા મળ્યા અને મહારાજે પૂછ્યું કે બોલો જય સ્વામિનારાયણ, શું પધાર્યા? કે અમે આ ગામના વતનીઓ છીએ અને અમે તમારી પાસે એક અરજ લઈને આવ્યા છે. મહારાજ કે બેસો. મહારાજ બેઠા, એ બધા બેઠા, કોઈ હરિભક્ત હતા નહીં, બધા ગુણભાવ્યો જ હતા. એ મહારાજ કે બોલો શું વાત છે? એટલે આ બધાએ કીધું કે અત્યારે ગયા વર્ષે દુષ્કાળ હતો. મહારાજ કે હા, આ વર્ષે પણ વરસાદ ખેંચાઈ ગયો છે, એટલે કે ઘણું મોડું થઈ ગયું છે, છતાં સિઝન જામી ગઈ, છતાં વરસાદ નથી પડતો, એટલે અમારા ખેતર બધા સૂકાઈ ગયા અને જમીન ઉપર તિરાડ પડી ગઈ છે, એટલી બધી સૂકી આ જમીન થઈ ગઈ છે. જો આ વર્ષે બીજે વર્ષ સળંગ દુકાળ પડશે તો અમે તો બહુ જ તકલીફ પડશે, માટે તમે સ્વામિનારાયણ તો ભગવાન કહેવાવ છો તે તમે વરસાદ પાડો ને. એવું આમ પોઈન્ટ બ્લેન્ક મહારાજને કહ્યું, તમે સ્વામિનારાયણ ભગવાન કહેવાવ છો વરસાદ પાડો કે છે. એટલે મહારાજ એમની લોકોની સામે આમ જોઈ રહ્યા. પછી મહારાજ કે વરસાદ પડે ખરો પણ એક શરત. એટલે પેલા લોકોએ ગુણભાવીએ પૂછ્યું કે શું શરત? મહારાજ કે 300 રૂપિયા આપો તો વરસાદ પાડો. 300 રૂપીસ તો વરસાદ પડે. એ વખતે મહારાજને ગઢડા મંદિરનું કામ ચાલતું હતું અને પૈસાની બહુ જરૂર હતી. મજૂરોના અને કડિયાના પગાર ચડી ગયેલા બધાના અને કામ બંધ થઈ ગયેલું. મહારાજને પૈસાની જરૂર હતી. મહારાજ કે એક શરતે વરસાદ પડે, 300 રૂપિયા આપો. પેલા કહો કે 300 રૂપિયા છે ને? મહારાજ કે વરસાદ પાડવાના. ક્લિયર કટ ડીલ, યુ ડુ ધીસ, આઈ ડુ ધીસ, ચોખ્ખી વાત છે. તો કે તમે તો ભગવાન કહેવા છો. મહારાજ કે હું ભગવાન છું એટલે તું તમે કહો ત્યારે વરસાદ પાડીશ. 300 રૂપિયા જોશે તો બધા એકબીજાના ખિસ્સા જોયા અને એકબીજાના ખિસ્સા ફંપોસ્યા અને કંઈક ભેગું હતું એ ફંપોસે ભેગા કર્યા 300 રૂપિયા મહારાજને આપ્યા. મહારાજ કે એના કારભારીને બોલાવ્યા અને અરજી ઠક્કરે ગણ્યા. મહારાજ કે 300 બરોબર? તો કે આ મહારાજ કે જાઓ વરસાદ પડશે. પેલો કે એમ નહીં, અમે 300 રૂપિયા રોકડા આપ્યા, તમારે વરસાદ રોકડો પાડવો પડે. ઇટ વોઝ અ ક્લિયર કટ ડીલ ને. મહારાજ કે અમે બોલ્યા છે એટલે થશે, તમે લોકો ચાલતા થાવ ગામ તરફ, તમારી પાછળ પાછળ વાદળી આવશે, કાળું વાદળ તમારી પાછળ પાછળ ચાલ્યું આવશે અને તમે ગામમાં પણ જશો એટલે વરસાદ પડશે. પેલો કે ધારો કે ના પડે તો? મહારાજ કે તો 300 પાછા. પણ મહારાજ કે ના ના પડશે. કે પણ કે પેલા ઉપર તમે બોલો છો પણ આકાશમાં એક વાદળું દેખાતું નથી, ખબર છે? અને તમે કહો વરસાદ પડશે. મહારાજ કે એ તમારે નહીં જોવાનું, તમારે ચાલવાની શરૂઆત કરવાની, ગઢડાની સીમ મૂકશો એટલે વાદળું તમારે ઉપર દેખાશે અને તમે જેમ જેમ ચાલશો એમ પાછળ પાછળ વાદળું તમારી તરફ ચાલશે અને તમે ગામમાં પગ મૂકો એટલે વરસાદ પડશે. બધા કહે સ્વામિનારાયણ આવું બોલે છે, 300 રૂપિયા વરસાદ પડવાના લીધા છે. ચોખ્ખું મહારાજે કીધું વરસાદ પડો, 300 રૂપિયા જોશે, મારે ગઢડામાં જરૂર છે અત્યારે પૈસાની.
અને બધા વિશ્વાસે ચાલવા માંડ્યા કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન કેવા જાણે આટલું કોન્ફિડન્ટલી બોલે છે તો આપણે ચાલો. તે બધા ચાલતા જાય ને ચાર પાંચ ડગલા થાય ને ઉપર જોવે, ખરું વાદળું દેખાતું થઈ ગયા છે. અને થોડુંક આમ ગઢડાની સીમ મૂકી અને ત્યાં કાળું વાદળું દેખાણ ઉપર, ક્યાંથી પ્રગટ થયું ભગવાન જાણે, એટલે તો ભગવાન જ જાણે, સ્વામિનારાયણ જ જાણે. અને ઉપર કાળું વાદળું આવ્યું ને પછી એ લોકો ચાલે તો પાછળ પાછળ પેલું વાદળું એમ એની દિશામાં જ આવે ને મોટું કાળું વાદળું. હા, અને જેવા ગામમાં પહોંચ્યા ધોધમાર વરસાદ, અને બધાની આજુબાજુ બે ત્રણ ગામના જે હરિભક્ત ગુણભાવી આવ્યા હતા બધાના ખેતરોમાં વરસાદ ને પાણી પાણી થઈ ગયું, બધાની જમીન પોચી થઈ ગઈ ને પાછી અને વાવેતર થઈ શકે એવી જમીન થઈ ગઈ. ખરું સ્વામિનારાયણ ખરા, હા 300 રૂપિયા વરસાદ પાડ્યો કે છે. અને આખા રીજનમાં વાત પ્રસરી ગઈ, સ્વામિનારાયણ 300 રૂપિયા વરસાદ પાડે છે. તમે જો 300 રૂપિયા લઈને જાઓ તો સ્વામિનારાયણ તમને વરસાદ પાડી આપે, કે આખા રીજનમાં વરસાદ પ્રસરી ગયો. પણ ત્યાં તો ભગવાનની દયા થઈ અને મહારાજની કૃપા થઈને મહારાજે જાણ્યું કે આ દુષ્કાળ છે, લોકોને તકલીફ પડશે, એટલે મહારાજે સંકલ્પ કર્યો ને બધાને પછી આખા સૌરાષ્ટ્રમાં બધે વરસાદ પડ્યો. પણ હવે આ વખતે કોઈ જોવે તો કેવું લાગે, કાં તો કેવો લોભી કહેવાય કે ઐશ્વર્ય છે બરાબર છે ને આત્માને વરસાદ પાડી શકે, પણ આમ 300 રૂપિયા માગી લઈ લે, સામેથી માગે કે 300 રૂપિયા મને આપો એ કેવું કહેવાય. એટલે આવો લોભ ઘણી વખત દેખાય આપણામાં, પણ ભગવાન અને સંતને તો અંતરમાં એવો કોઈ જ લોભ નથી હોતો. એટલે મહારાજ આ પંચાળાના 4th વચનામૃતમાં બધું લખ્યું છે, 28 પ્રકારના ગુણ દોષ એ મહારાજે ગણાવ્યા છે, કામ ક્રોધ લોભ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર ઈર્ષા, કે આ ભગવાન અને સંત ગ્રહણ કરે ઘણી વખત મનુષ્ય જેટલા, ઘણી વખત મનુષ્યથી અધિક પણ ગ્રહણ કરે ત્યારે આપણને એમ થઈ જાય કે લે આ તો આવા છે. પણ એ તો એ ચરિત્રમાં અનંતનું કલ્યાણ કરતા હોય, ભલે વરસાદ પાડ્યો પણ 300 રૂપિયાની સેવા પણ ગઢડા મંદિરમાં થઈ તેનું ઘણું સારું મહારાજે કર્યું હશે. એમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ દેખાય, 1994માં પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આવ્યા અને ત્યારે 4 મહિના રોકાયેલા, અને 4 મહિના પ્રમુખ સ્વામીએ શું પ્રોગ્રામ કરેલો, એ 94 સાલમાં અહીંયા આવ્યા પહેલાં સ્વામી બેંગ્લોર ગયા હતા અને ત્યાં રાત્રે અહીંથી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાંથી ફોન ગયો, સ્વામી આ મંદિર બાંધકામ આવતી વખતે તમારે પ્રતિષ્ઠા કરવી છે 95માં, પણ મંદિર તો માંડ પૂરું થશે ને હવેલીને તો સંકલ્પ જ ના કરશો. અને સ્વામી આખી વાત સાંભળી 10 મિનિટ પછી એકદમ પાવરમાં આવી ગયા, સૂતા હતા રાત્રે અને સૂતા સૂતા વાત કરતા હતા. સ્વામી કે સમજી રાખો, જે દિવસે નક્કી કર્યું કે મંદિરને હવેલી બંને જોડે કરવી છે તે દર મારો ઉપલો માળ ખાલી નહોતો, અને મંદિરને હવેલી બે થશે, પૈસા ક્યાંથી આવશે, માણા ક્યાંથી આવશે, પથ્થર ક્યાંથી આવશે, લાકડું બધું મારા મનમાં હતું. અને ના શું થાય કે પથરા બધા છાતી ઉપર આવીને પડ્યા છે, ચડતા કેમ નથી, કે બંગડી પહેરીને બેઠા છો કે, અને જે સ્વામી પાવરમાં સાંઈ કે હું આવું છું લંડન. અને એ વખતે સ્વામી નિર્ણય આપણને 94માં સ્વામી અહીંયા આવ્યા અને સવારથી રાત સુધી સાથેના સંતો નારાયણ મુનિ સ્વામી ત્યાં રિપોર્ટ લખતા હતા કે હરિભક્તને મળે ને શું તારે શું તારી કેટલી સેવા હતી, તો કે બાપા કે 5000 પાઉન્ડ કેટલી આપી, 4000 પાઉન્ડ, કે બાકી રહે ને 1000 જે અત્યારે લેતો આવી, કે સ્વામી અત્યારે તો મારે જોબ પર જો તો સાંજે લઈને આવજો સભામાં, ચૂકતો નહીં કે ચોખ્ખું જ કહેવાનું મંદિરની સેવા લખવાની. અને સ્વામી એવું 2-3 દિવસ પ્રકરણ ચલાવ્યું, આપણે તો સીધું લોભ જેવું જ દેખાય. અને સ્વામી 2-3 દિવસ પ્રકરણ ચલાવ્યું અને પછી એક દિવસ 4થે દિવસે જે વ્યવસ્થાપક ત્યાં દરવાજે ઊભા હોય ને, સ્વામી કે જો સમજી રાખો જેને લખણી લખાવી હોય નવી અથવા જૂની સેવા બાકી હોય પૈસા લઈને આવે ને એટલાને જ અંદર આવવા દેજો, બાકી મારે કોઈને મળવું નથી, જેટલા લઈને આવે ને એટલાને જ કહેજો કે એટલા જ લઈને આવે મારી પાસે, એની લખણી પૂરી કરે અને કાં તો નવી લખાવવાની હોય એ લઈને આવે. અને બાકી ઘણા એક બે પ્રસંગો તો એવા પણ બનેલા કે સ્વામી મારે સ્વામી કે તારું બેંક એકાઉન્ટ બધું આપી જાય અહીંયા અહીં સેવા બધી કરી નાખ, અને સ્વામી બધી સેવા લઈ લીધેલી. એક સેન્ટરમાં તો ઇન્ડિયામાં એક હરિભક્તે સ્વામી કીધું સ્વામી મારે આટલી સેવા કરવી છે, અને સ્વામીએ સેવા ડબલ કીધી. તો પેલો કે ના ના સ્વામી હું તો પતી જાઉં આટલી સેવા જ ના કહું, કે સ્વામી કે આટલી કરવાની જ છે. અને 20 મિનિટ સુધી સ્વામી એની જોડે માથાકૂટ કરી અને એટલી બધી, અને સ્વામી કે ના આટલી તારી સેવા કરવાની હતી, પેલો કે સ્વામી મારે આટલી નહીં થાય, સ્વામી કે તારી બધી સેવા થશે તું કર, તું લખા આટલી સેવા તો તારી લેવાની જ છે. પેલા બિચારા માંડ માણા મહા પાડી અને કમરે બિચારા બહાર ગયા, પણ અત્યારે બહુ સુખી છે ડબલ સેવા કરી તો એનાથી તો અનંત ઘણું એને મળી ગયું છે, આ તો કંઈ લેના બેંક નથી દેના બેંક છે. પણ તે વખતે આપણને લોભ દેખાય, તો જેમ શ્રીજી મહારાજ આવી રીતે વરસાદ પાડવાના ચોખ્ખા મોઢા ઉપર 300 રૂપિયા માગી લીધા, 300 રૂપિયા આપો તો વરસાદ પડશે, એમ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત લખણી કરવા સભામાં બેઠા હોય ને આવી રીતે હરિભક્તોને મળતા હોય ત્યારે આપણને લોભ દેખાય. પણ ભગવાન અને સંત તો કલ્યાણકારી છે. આ 95ના 4થા વચનામૃતમાં આપણે વાત કરી, પણ એ બધી દિવ્યતા છે, એ સ્મૃતિ રહી જાય કે આવી રીતે એ બેઠા હતા અને આવી રીતે મારી પાસે એમણે પૈસા માંગ્યા અને આવી રીતે મારો હાથ પકડીને મને આગ્રહ કર્યો, એક મૂર્તિની સ્મૃતિ અને એ શબ્દોની સ્મૃતિ રહી જાય તો પણ મહારાજ કહે છે કે અંત સમયે જો સાંભળી આવે તો એ અક્ષરધામનું ભાથું
થઈ જાય, એટલી બધી દિવ્યતા ચરિત્રમાં રહેલી છે. એટલે ઘણી વખત આવા કામક્રોધાદિક જેવા સ્વભાવ પણ આપણને દેખાડે, અને ઘણી વખત ચરિત્ર કરે ત્યારે ગમે તેવો બુદ્ધિશાળી ને આવડતવાળો માણસ હોય ને એને ગુલાટ ખવડાવી દે. હા, ગમે તેવો આવડતવાળો અને ગમે તેવો બુદ્ધિશાળી હોય ને પણ એને આમ ડૉક્ટર સાહેબની ભાષામાં કે આમ ગુલાટ ખવડાવી દે, એવું ચરિત્ર એ કરે, એવી બુદ્ધિ વાપરે. આપણે દેખાય કે સામાન્ય ભણેલા છે, પાંચ ચોપડી ભણેલા છે, અને આટલી બુદ્ધિ એમનામાં આવી ક્યાંથી? એ પણ એક એમનું ચરિત્ર છે. આ તો આપણે બે અંતિમ છેડા કહીએ છીએ, લોઅર એન્ડ એક્સ્ટ્રીમ. તો શ્રીજી મહારાજ પણ ઘણી વખત એવા ચરિત્ર કરતા. શ્રીજી મહારાજ એક વખત કારિયાણી ગામમાં ગયા, અને કારિયાણી ગામમાં ત્યાં સભા કરીને મહારાજ બેઠેલા, તે બધા સભાજનો હરિભક્તો બધા બેઠેલા, અને કારિયાણી ગામના બધા પટેલિયાઓ, ત્યાં દરબાર અને પટેલ બંને જ્ઞાતિ છે, તો બધા આમ પટેલો બધા દૂર બેઠા હશે. તો મહારાજ કે આ બધા સભામાં કેમ નથી બેઠા? એ કે મહારાજ આ બધા તો તમને સ્વામિનારાયણને ભગવાન નથી માનતા. મહારાજ કે ભલે ભગવાન ના માને પણ ગામમાં કોઈ કથા કરવા આવે, સેવા આવી રીતે બધા સત્સંગ હોય ત્યારે તો આવવું જોઈએ ને બધા, આપણે ક્યાં બીજી વાત કરીએ છીએ. ત્યારે બધાએ કીધું કે એ બધા એમ માને છે કે સ્વામિનારાયણ પોતાની જાતને ભગવાન કેવડાવે છે. મહારાજ કે અમે છીએ તો પછી અમે ભગવાન કેવડાવીએ જ ને? તો કે મહારાજ આ તો એ લોકો એવું માને છે, એવું તમને કહ્યું. મહારાજે સભા પૂરી કરીને પછી બે હરિભક્તોને બોલાવ્યા. મહારાજ કે આ બધા પટેલિયાઓ છે એ લોકોની આવડત શું, એ લોકોની હોશિયારી શું, બુદ્ધિ શેમ આમ ચાલે છે એ લોકોની? એ કે મહારાજ બીજું બધું આમ ખેતી ને બધું કરે આમ સામાન્ય માણસ છે, પણ અહીંયા ગામનું તળાવ એક છે, આ બધા બહુ એક્સપર્ટ, બહુ સારા તરવૈયા છે, બહુ સારી ડૂબકીઓ મારે, બે ગુલાટ મારી ડૂબકીઓ મારે. એટલે મહારાજ કે એમ ભલે. મારા સભામાંથી ઊભા થઈને બધાને કે ચાલો તળાવે નાહવા માટે. આવું બોલે ને પેલા લોકોને સંભળાય એવી રીતે બોલે. હા મહારાજ, એ પેલા કહો સ્વામિનારાયણ તરવા જાય છે, ત્યાર તો જોઈએ હવે કેમ તરે છે ને કેમ ડૂબકીઓ મારે છે. અને ત્યાંથી નીકળ્યા ને મહારાજ બધા પટેલિયાઓ ચોરે પણ મારે કે ચલો આપણે સ્નાન કરવા જઈએ. તો બધા ભેગા આવ્યા, મસ્કરી કરતા કરતા કે આ સ્વામિનારાયણના કેવા તરતા હશે, કે અને આપણી જેવી ગુલાટને તરવાનું ના આવડે એમને. અને મહારાજ તો ત્યાં ગયા અને વસ્ત્ર ચેન્જ કરીને મહારાજ થોડું સ્નાન કર્યું, પછી બહાર આવીને મહારાજે બે સમર સોલ્ટ કરી અને ડૂબકી મારી. બધા કહે સ્વામિનારાયણ તરવૈયા તો સારા, હા તરી તો સારું, ડૂબકી સારી મારા છે કે એટલું કન્વિન્સ થયા. મહારાજ કે આવો તમે બધા, આપણે નાવા આવો કે આપણે રેસ લગાડીએ. બધા કે હા હવે આપણે અત્યાર સુધી સ્વામિનારાયણનો મહિમા ગવાતો હતો, હવે આપણો મહિમા ગવાશે, સ્વામિનારાયણને આપણે તરી બતાવીએ કેમ તરાય. એટલે બધાને જરા ડ્રેસને બધું એડજસ્ટ કરી અને સીધા બધા તળાવમાં. પણ મહારાજ કે ચલો રેસ, અને તળાવને સામે પાર જઈને અડીને પાછું આવવાનું. અને રેસ મહારાજે લગાડી તો મહારાજ તો અડીને પાછા ત્યાં તો આ લોકો પહોંચીને થોડેક જ પહોંચ્યા હતા, અડધે જ માન નહોતા આવ્યા. બધા કે આ સ્વામિનારાયણ ભારે તરવૈયા. અને મારા તળાવમાંથી બહાર નીકળીને કે હવે આ કૂવો છે, બધા ગોળ ફરતા ઊભા રહી જાવ કે છે. અને ગોળ ફરતા ઊભા રહે કે મહારાજ કે બધા પોતપોતાને પાઘડીઓ પહેરો. અને શ્રીજી મહારાજ કે બધાએ પાઘડી પહેરવાની અને પછી આ કૂવાની પાડી ઉપર ઊભા રહીને કૂવામાં ડૂબકી મારવાની, અને તમારા પાઘડી પલળવી ના જોઈએ. તમારે સીધું ભલે આમ માથાથી નહીં પણ પગથી જ અંદર કૂવામાં જવાનું, પણ તમારું આ માથું કે પાઘડી પલળવી ના જોઈએ. આ લોકોને આશ્ચર્ય સારું આવું બને નહીં, ઉપરથી કોઈ ડૂબકી મારે કૂવામાં તો સીધો અંદર જ જતો રહે ને, તો પાઘડી ના પલળે એવું બને? મહારાજ કે ના. મહારાજે પોતે પણ ફર્સ્ટ ક્લાસ સાફો બાંધ્યો. મહારાજ કે હું કૂદીશ. બધાને એમ થયું કે અરે આ કડા ભારે, હા પાણીમાં ડૂબકા મારો સીધો આટલો જ ઊભો રહી જાય જમીન ઉપર ઊભો તો એમ, એવું તો કેમનું બને? મહારાજ કે તમે બે ચાર જણા પ્રયત્ન કર્યો? તો આ લોકો કે ના ના એવું ના થાય. મહારાજ કે પ્રયત્ન તો કરો, આપણે શરત શરૂ થઈ છે એટલે. અને બે ચાર જણા પડ્યા તો પાઘડી સહિત બધું અંદર કૂવામાં. બધા કે સ્વામિનારાયણ હવે તમે પડો તો કે તમને બંને ખાલી ધંધે લગાડી દીધા કે રવાડે ચડાવી દીધા, તમે પડો કે છે. અને મહારાજ કૂવાની પાળી ઉપર ઊભા રહ્યા, સાફો ફર્સ્ટ ક્લાસ બાંધેલો હતો, અને મહારાજે બે સમર સોલ્ટ માર્યો કૂવા ઉપર, કૂદકીને બે સમર સોલ્ટ, તોય પાઘડી તો પડી જ નહીં. અને પછી સીધા પગથી કૂવામાં અંદર એન્ટર થયા, આટલા ઊભા રહી ગયા પાણીમાં. કૂવો તો બહુ ઊંડો હતો, પણ આ તો એમનું ભગવાન પણ ઐશ્વર્ય, આટલા ઊભા રહી ગયા. કાંઠે ઊભા ઊભા બધા પટેલિયાઓ કે દસ બાર જણા હતા, સ્વામિનારાયણ ભગવાન સાચા, નહીં તો આવી ગુલાટ મારીને પાઘડી માથે રહે નહીં કહે છે, અને આવી ડૂબકી મારીને પાઘડું પલડે નહીં, એ ચાલે નહીં કહે, બને નહીં કહે છે, સ્વામિનારાયણ ભગવાન સાચા એવી ચર્ચા કરે. તો તરતા તરતા મહારાજ ઉપર જોઈને કે શું? તો કે તમે સ્વામિનારાયણ ભગવાન સાચા. મહારાજ હસતા હસતા કે બિચારા ભલા માણસો, બીજી કઈ રીતે અમને ભગવાન માની શકે? એની જેમાં આવડત છે એમાંથી વિશેષ આવડત અમારામાં દેખાય તો ભગવાન માને. મહારાજ કે સર, તો કે તમે ભગવાન સાચા હો? મહારાજ કે ખરેખર તો કે મહારાજ કે તો અમે વર્તમાન ધરાવીએ અને અમારા સંતો પાસે તમે કંઠી પહેરી લેજો,
એમ કહીને કૂવામાં અંદર સ્નાન કરતા કરતા મહારાજે પાણી હાથ પાડીને બધા ઉપર છાંટ્યું. મહારાજ કે જેને પાણી અડે ને બધાને વર્તમાન ધરાઈ ગયા, જાઓ આજુબાજુ સંતો બન કંઠી પહેરાયેલો પાય. એટલે આવા ચરિત્ર મહારાજ ઘણી વખત કરતા. તો આપણે પહેલી જે વાત કરી કે ચરિત્ર ઘણી વખત એ આપણને સ્મૃતિ અને આનંદ માટે, અસુરોને મોહ પમાડવા માટે, અને ઘણી વખત ગમે તેવો બુદ્ધિશાળી હોય એને પણ ગુલાંટ ખવડાવી દે, આવડતવાળો હોય ને એને પણ ગુલાંટ ખવડાવી દે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં અમદાવાદમાં હતા અને લગભગ રાત્રે 10:15 નો સમય થયો હશે. તે વખતે ત્યાં પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના એક બહુ સારા મેમ્બર, સિનિયર મોસ્ટ મિસ્ટર વાયસ અલગ, એ અમદાવાદ હતા અને એમને ત્યાંથી બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો કે મારે પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવવું છે, કાલ તો અર્લી મોર્નિંગ આઈ એમ લિવિંગ, અને મને બહુ હમણાં જ ખબર પડી કે પ્રમુખ સ્વામી અમદાવાદમાં છે તો મારે એમના દર્શન કરવા છે. એક બે વખત પહેલાં બાપાને મળેલા એ. પછી સ્વામીને એને કીધું કે તો તમે જલ્દી નીકળો, આવા મોટા માણસ તમે વાત આવે. એટલે આ બ્રહ્મવિહારી સાંઈ સ્વામીને પણ કીધું બાપા આવી રીતે છે સ્વામી કે આપણે વાત જોઈએ રાત થોડીક વાર, અને આપણે એવું હશે તો અંદર છેવટે મળી લેશું, એટલે કે બેડરૂમમાં અંદર મળી લેશું. સ્વામી તો એના ક્રમ પ્રમાણે ચાલતા હતા, 10:30 સમય થયો, સ્વામી તો અંદર બેડરૂમમાં ગયા, બાથરૂમ જઈ આવ્યા, પછી પલંગ ઉપર બેઠા, દાંતે કાઢી નાખેલા, ગાતરી પણ બાજુ પર મૂકી દીધું. સાંઈ કે આપણે આવી રીતે થોડીક વાર રાહ જોશું એમ આવી જાય તો. એના ફોન ઉપર સંપર્કમાં હતા તો ગાડી અંદર એન્ટર થઈ ગઈ મંદિરમાં, એટલે કીધું કે સ્વામી આવે જ છે, સાંઈ કે આ બેઠા છીએ. અને વાયસ અલગ એટલે પ્લાનિંગ કમિશન, જેના ચેરમેન તરીકે ભારતના પ્રાઇમ મિનિસ્ટર હોય, અને 5-મેમ્બર કમિટી ધ પ્રાઇમ મિનિસ્ટર હિમસેલ્ફ ડિસાઇડ્સ. અને ભારત વર્ષ એટલે આખા ભારત દેશ પાસે જેટલું નાણું હોય ને, જેટલા રૂપિયા, એ કયા પ્રોજેક્ટમાં એન્યુઅલી કયા સ્ટેટને કેટલા આપવા એ આ પ્લાનિંગ કમિશન નક્કી કરે. એટલે બહુ જ પાવરફુલ પોઝિશન કહેવાય. આ બધા 5 મેમ્બર્સ એવા હોય કે દિવસમાં 5 વખત 2-4 વખત પ્રાઇમ મિનિસ્ટર એ લોકોને સામેથી ફોન કરતા હોય, એવી બધી પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ પોઝિશન્સ કહેવાય ગવર્મેન્ટમાં. વાયસ અલગ તો સિનિયર મોસ્ટ અને રિટાયર્ડ આઈએએસ ઓફિસર હતા. તે આવ્યા અને સ્વામીને મળ્યા, સ્વામી એમને ઓળખતા હતા, હળ્યા મળ્યા. અને પછી સ્વામીએ સહેજે વાત કાઢી થોડીક, આમ 2-4 મિનિટની ઔપચારિક વાત પતી પછી, સ્વામી કે આ નર્મદા છે એની માટે તમે કેટલું ભંડોળ પહેલાં નક્કી કરેલું ને અત્યારે કેટલું પહોંચ્યું અને હવે તમે બધું પૂરું કરી શકશો, ફર્સ્ટ ક્વેશ્ચન. એટલે એમણે બધી સ્વામી સાથે તો એમને ભાવ ને સ્વામીનું સ્ટેટસ પણ ખબર, એટલે ઓપનલી થોડા ફિગર્સ પણ એમને કયા સ્વામીને, થોડા ફિગર્સ, ફાઇનાન્શિયલ ફિગર્સ બધા. સ્વામી આસ્ક ધ નેક્સ્ટ ક્વેશ્ચન, સાંઈ કે ઓરિજિનલ પ્લાનિંગ કેટલા વર્ષનું તમારું હતું, કેટલા વર્ષમાં પૂરું થઈ જાય, એ પણ બધી એમને વાત કરી. એમ કરતાં કરતાં એક પછી એક પ્રશ્ન, અને પ્રશ્નની સાથે જે તે સમયે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે શું જજમેન્ટ આપ્યું અને એમાં શું પ્લસ માઇનસ રહી ગયું, એ બધી સ્વામી વાતો કરવા માંડ્યા. એન્ડ ધેટ વોઝ અબાઉટ 10:45 નાઇટ, 10:55, 10:55, 11:55. અને સ્વામી આ પ્રશ્ન પૂછે ને વાયસ અલગ સાહેબ છે ખુરશી પર બેઠા તો એ પાસે જવાબ આપતા જાય. એમની પાસે પણ બધા જવાબ તૈયાર હતા, એટલે એમને પણ સરસ બધા જ સ્વામીના જેટલા પ્રશ્નો હતા બધા જ જવાબ એને આપ્યા. સ્વામીને પણ પૂર્ણ સંતોષ થયો. પણ સામે વાયસ અલગ તો ઘા થઈ ગયા કે ધીસ મેન ઇઝ વર્કિંગ ફોર એટલીસ્ટ 10-12 અવર્સ અ ડે, અને રાત્રે 10:30, 11:15 વાગે આટલા ફ્રેશ, અને આ બધા પ્રશ્નો મને પૂછી શકે છે 84 વર્ષની ઉંમરે, આ કોઈ સામાન્ય વ્યક્તિ તો નથી જ, દેખાય છે સાધુ પણ આ સામાન્ય વ્યક્તિ નથી. આ વાત એમણે સંતોને કરી, ઈશ્વર સ્વામીને, બ્રહ્મવિહારી સ્વામી બધાને કરી. અને પછી હમણાં ગયા વર્ષે કેમ ત્યાં બરોડામાં એક બહુ જ મોટી મેનેજમેન્ટ કોન્ફરન્સ હતી, એમાં લગભગ આખા ઇન્ડિયાના સારી સારી કંપનીઝના સીઈઓઝ અને એક્ઝિક્યુટિવ્સ બધા 700 જણા વડોદરામાં ભેગા થયેલા, અને વન ડે સેમિનાર હતો, અને એમાં વાયસ અલગ સાહેબનું પ્રવચન હતું 45 મિનિટનું. આટલી મોટી સિનિયર પોઝિશન, હી કેન ગાઈડ. એમનું પ્રવચન શરૂ કર્યું ને એમણે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે હાઉ મેની ઓફ યુ હેડ ધ પ્રિવિલેજ ઓફ પ્રમુખ સ્વામીઝ દર્શન, તમે કેટલા લોકોએ પ્રમુખ સ્વામીના દર્શન, ફર્સ્ટ ક્વેશ્ચન ઇન ધ પ્રેઝન્સ ઓફ 700 ટોપ એક્ઝિક્યુટિવ ઇન્ડિયાના. એટલે એમાંથી થોડાક પર્સન્ટેજ હાથ ઊંચો કર્યો કે અમને પ્રમુખ સ્વામી દર્શન કરે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની ઓફ યુ હેવ મેટ પ્રમુખ સ્વામી પર્સનલી, એટલે એમાંથી થોડાક હાથ ઊંચો કર્યો કે અમે લોકો પ્રમુખ સ્વામી પર્સનલી મળ્યા છે. કે માય થર્ડ ક્વેશ્ચન ઇઝ હાઉ મેની ઓફ યુ હેવ મેટ પ્રમુખ સ્વામી એટ 10:30 નાઇટ ઇન હિઝ બેડરૂમ. એટલે તેમાં તો કોઈ જ ના હોય, તો એને જોગાનું જોગ તે વખતે સમય એવો તમને ગોઠવાઈ ગયા. આટલી વાત કરીને આ નર્મદાના પ્રશ્નો જે પ્રમુખ સ્વામીએ પૂછ્યા તે આખા બધા પ્રશ્નો એમણે કયા, એમાંથી જે કહેવા જે વાત આવી અને એમને જે ઉત્તર આપ્યા એ પણ કયા. અને પછી બોલ્યા કે પ્રમુખ સ્વામી આફ્ટર વર્કિંગ ફોર 8 to 10 hours a day એટ ધ એજ ઓફ 84, અને આમ ફૂલ ઇન્વોલ્વમેન્ટ હો બધા વર્કમાં, ખાલી ગાઈડન્સ આપવાનું ને આમ કાર્ય આમ બધું વર્ક આમ ડેલિગેટ કરી નાખવાનું એવું નહીં, હિઝ ફૂલ ઇન્વોલ્વમેન્ટ, બધું મેન્ટલી ફૂલ ઇન્વોલ્વમેન્ટ હોય, ઇમોશનલી ફૂલ ઇન્વોલ્વમેન્ટ હોય. એવું 8-10 કલાકનું કામ કર્યા પછી
ઇફ યુ મીટ હિમ એટ 10:30 વેન ઇઝ રિટાયરિંગ ઇન હિઝ બેડરૂમ, પ્રમુખ સ્વામી ઇઝ એઝ ફ્રેશ એઝ અ ફ્લાવર ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ એન્ડ ઇઝ એઝ શાર્પ એઝ અ નાઇફ. વાયસ અલગ બોલેલા કે ઇઝ એઝ ફ્રેશ એઝ અ ફ્લાવર એન્ડ એઝ શાર્પ એઝ અ નાઇફ. રાત્રે 10:30 વાગે એમની બુદ્ધિ ભેદાઈ ગઈ અને 45 મિનિટના પ્રવચનમાં એમને 15 મિનિટ પ્રમુખ સ્વામીની વાત કરી. 700 ટોપ એક્ઝિક્યુટિવ ઓફ ઇન્ડિયાને કે ઇફ યુ વોન્ટ ટુ લર્ન વોટ ઇઝ મેનેજમેન્ટ, પ્રમુખ સ્વામી મહારાજમાંથી શીખાશે. એટલે ઘણી વખત ભગવાન આ મહારાજે આવા ચરિત્ર કરીને પહેલાં આવા કોઈક આવડત બુદ્ધિ પોતાની વધારે પણ દેખાડે આવડત. કોક વખત સંત છે એ પોતાની બુદ્ધિ પણ એવો પ્રદર્શિત કરે, એ પણ એમને એક ચરિત્ર છે. પણ ગમે તેવો બુદ્ધિશાળી હોય અને ગુલાટ ખવડાવી દે. એટલે ચરિત્ર પાછળનો આટલો હેતુ હોય છે કે ગમે તેમ કરીને જે તે જીવને પોતાના પ્રત્યે સદ્ભાવ થાય, પોતાના પ્રત્યે એક લાગણી થાય અને એ દ્વારા એના જ એનું જ સારું થાય, એ જીવનું જ કલ્યાણ થાય એ ભાવનાથી જ ભગવાનને સંત આવા ચરિત્ર કરતા હોય છે. પણ ઘણી વખત આપણને આવો મોહ પણ પમાડી દે, ઘણી વખત મનુષ્ય ભાવ પણ આવી જાય અને ઘણી વખત આપણને એમની બુદ્ધિ શક્તિને આવડત એવી દેખાય તો આપણને એમ થાય કે ના ખરેખર છે. મહારાજ એક વખત વડતાલમાં હતા અને ત્યાંથી પછી તખાપગીને એ લોકોના ગામ પધાર્યા તો મહારાજે તખાપગીને પૂછ્યું કે આ તમારા પગીઓ બધા છે ને સત્સંગ ના થાય? તો કે ના મહારાજ, કોઈ રીતે ના થાય, આ તો બધા વ્યસની અને બધી રીતે પૂરા. તે મહારાજે તખાપગીને પૂછ્યું, મહારાજ કે આ લોકોની આવડત શેમાં છે, આ લોકોની હોશિયારી શું? કે મહારાજ ગામ ભાંગવું એટલે કે ગામ લૂંટવું આ લોકોની હોશિયારી. પણ મહારાજ કે લૂંટવા એ લોકો છે ને તો કે ઘોડા ઉપર જાય. એટલે મહારાજ કે ઘોડે સવારી કેવી કરે? કે મહારાજ આ બધા પગીઓ તો ઘોડે સવારીમાં એક્સપર્ટ, એને આ પગીઓને તો કોઈ પહોંચે નહીં. અને એક એક રાતમાં એ લોકો છેક વડોદરા સલ્તનત અંદર વડોદરામાં જઈને ગામ ભાંગીને પાછા આવતા રહે ખેડામાં આ લોકોની. અને 200-250 કિલોમીટર લોકોની ઘોડીઓ એક સાથે દોડાવે એ લોકો. એટલે આવા આ લોકો તો ઘોડે સવારો છે. મહારાજ કે એમ સારું. મહારાજ સભા કરીને બેઠા હતા, આ બધા પગીઓ બેઠા હતા. મહારાજ કે ચલો આપણે થોડી ઘોડે સવારી કરીએ. એટલે બધા પગીઓને તો અત્યાર સુધી તો કથા કરતા હતા સભામાં બેસીને, ત્યારે એ મોટા દેખાતા હતા. ફિલ્ડ ઉપર આવે ઘોડા ઉપર તો અમે જરા અમારો રંગ દેખાડીએ એમને કે અમે પણ કોણ છીએ એમ. અને બધા પગીઓ આજુબાજુ મહારાજ વચ્ચે ઘોડા ઉપર. હા, અને મહારાજ કે ચાલો આ પટ્ટા ઉપર ઘરડો દોડાવવાનો. તો એ પટ્ટા ઉપર શરૂ કર્યું મારે દોડાવવાનું. પછી મહારાજ કે ત્યાં આઠડો કરવાનો, આમ ડ્રાઇંગમાં જાણે આઠડો ઇંગ્લિશ 8 કરાવે છે એમ. મહારાજે ઘોડા ઉપર આઠડો બધો કર્યો અને પછી આવી રીતે 2-3 આંટી ઘૂંટી કરી. બધાને એટલું લાગ્યું કે આ ઘોડે સવાર તો બહુ સારા છે સ્વામિનારાયણ, આ સામાન્ય ઘોડે સવાર નથી. પછી મહારાજે બધા એમાંથી 2-4-5 જણા જોડે મહારાજે રેસ લગાડી, એમાં પણ મહારાજ જીત્યા. અને પછી મહારાજે અલ્ટિમેટ ફાઇનલ પાસું ઉતર્યા. મહારાજે પોતાના હાથમાંથી વીટી કાઢી અને વીટી આમ થ્રો કરી ગ્રાઉન્ડ ઉપર શ્રીજી મહારાજે. મહારાજ કે હવે આ પટ્ટા ઉપર દોડાવવાનો, આમ ચક્કડું મારવાનું અને પછી આની લાઇનમાં આવવાનું અને ઘોડો ને ફૂલ લગામ અને એડી આપવાની. એટલે એડી મારીને ફૂલ લગામ ઉછળે ઝાડ થાય અને દોડે ઘોડો ની ફૂલ સ્પીડ ઉપર આવી જાય. એટલે પછી મહારાજ કે તે વખતે આ વીટીની નજીક આવો ત્યારે ઘોડા ઉપરથી એક બાજુ થઈ જવાનો, ચાલુ ઘોડે સવાર, ચાલુ સવારી અને પહેલી આંગળીમાં વીટી પહેરી લેવાની. પગીઓ કે હાડો આ ટફ લેસન આવ્યો, હા ધીસ ઇઝ ટફ. પછી મહારાજ કે ચાલો સ્ટાર્ટ. મહારાજ કે ચલો તમે શરૂ કરો. એટલે 2-3 એ લોકોને આગેવાનો હતો ને એ લોકો કે 1-2 સામાન્યને મોકલ્યા, એ લોકોને થાયું નહીં. આમ આંગળી ભટકાણી જમીન જોડે ભાંગી ગઈ, કટકા સીધા ફ્રેકચર 2-3. અને 1-2 જણા ઘોડે ઉપરથી આમ આખું વીટી પહેરવાની નીચે, એટલે એક બાજુથી ઘોડા પરથી આમ નમ એટલે સીધા ખસી જ જાય, સીધા પડે નીચે. પછી 1-2 લોકોના આગેવાન હતા ને આમ જબરદસ્ત, એ લોકો 2 જણા મેદાનમાં આવ્યા. એ લોકો બંને આમ ઘોડા ઉપર આમ 2 વખત આમ પટ્ટે ફેરવ્યા ઘોડાને, પછી બંને લાઇનમાં આવ્યા વારા ફરતી. 1 જણાએ ટ્રાય કરી એ લસરી ગયો, બીજાએ ટ્રાય કરીને આંગળી ભાંગી ગઈ સીધો આખું ભાંગે. આટલી ફોર્સમાં અને આટલી સ્પીડમાં ઘોડો દોડતો ને એમાં એક બાજુ નીચા વળી ઘોડાની લગામ હાથમાં રાખવાની, પેંગણામાંથી પગ છૂટી ના જાય ધ્યાન રાખવાનો અને વીટી પહેરી લેવાની. ગ્રાઉન્ડ ઉપર વીટી પડી હોય ધૂળમાં. અને બીજા જણા એની આંગળી ભાંગી ગઈ. પછી બધા કે સ્વામિનારાયણ હવે તમે. એટલે મહારાજ આમ લાઇનમાં આવ્યા હા ઘોડામાં, અને મહારાજ આમ 2 વખત ઘોડો દોડાયો અને પછી એકદમ વીટીની લાઇનમાં આવ્યા. મહારાજે લગામ ખેંચી અને ઘોડીને એડી મારી અને માણકી તો ઝાડ થઈને જે સ્પીડમાં ઉપડી. સીધું નથી તમારી કારની એડવર્ટાઇઝમેન્ટમાં લખે છે કે 0 to 100 kilometers in 9 seconds ફ્લેટ લખે છે ને એમ એમ સડસડાટ મારે તો માણકી ઘોડી ઉપાડી અને વીટીથી નજીક આવે. અને મહારાજ એક સાઈડ થયા હા અને પેંગણામાં પગ માણકીની લગામ હાથમાં અને મહારાજ આમ વીટી પહેરી લીધી આમ હાથમાં રાખીને મહારાજ પાછા આવ્યા વિક્ટોરિયસ એમ જીતીને. પગીઓ બધા કે હા સ્વામિનારાયણ ભગવાન સાચા, બાકી અમે પગીઓ આ ના કરી શકીએ એ તો એટલે કોઈ મનુષ્ય પૃથ્વી ઉપર ના કરી શકે પણ સ્વામિનારાયણે કર્યું
સ્વામિનારાયણ ભગવાન સાચા. મહારાજ કે બરોબર, તો કે સ્વામિનારાયણ તમે ભગવાન એમ કહીને બધા મહારાજના પગમાં પડી ગયા. મહારાજ કે લાવો બધાને વર્તમાન ધરાવો. મહારાજે બધાને વર્તમાન કરે. મહારાજ કે મુક્તાન સાંઈ બેઠા જાઓ બધા એમની પાસે કંઠી પહેરી લો. તો આવી રીતે ઘણી વખત પોતાનું બુદ્ધિ ચાતુર્ય અથવા આવડત એવી દેખાડે એમનું ઐશ્વર્ય છે, પણ એ સામાન્ય મનુષ્ય કરતાં અધિક દેખાડે. પણ એનો હેતુ શુભ હોય, એને કંઈ પોતાનો શો નથી કરવો, ખ્યાલ આવ્યો? પોતાનો શો નથી કરવો, પણ સત્સંગ થાય, પોતાના તરફ જો ભાવ થાય તો એ જીવનું રૂડું થાય એવા ભાવથી ભગવાનને સંચરિત્ર કરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં હતા અને ત્યાં લોંગ આઇલેન્ડમાં સ્વામીને ત્યાં જમીન જોવા માટે જવાનું હતું. બે ત્રણ જમીન હતી, ત્યાં અમેરિકન વ્હાઇટ એક બે બ્રોકર્સ પણ હતા. યજ્ઞવલ્લભ સ્વામીએ ડૉક્ટર નવીન મહેતાને કહ્યું, તમે ગાડી લઈને આવજો ને, તમને લાભ મળશે. સન્ડે મોર્નિંગ છે અને તમે હોસ્પિટલ તમારી બંધ છે, તો તમે આવજો, તમને લાભ મળશે. ડૉક્ટર નવીન મહેતા એટલે બહુ જ મોટા ENT, અને ત્યાં મેનહટનમાં એમનું મોટું બિલ્ડિંગ છે અને બહુ જ સિનિયર, અને ભારતના કેટલા બધા બોલિવૂડ સ્ટાર્સ અમિતાભ બચ્ચન બીજા કેટલા બધા ગાયકોના થ્રોટને એ ટ્રીટ કરે છે રેગ્યુલરલી. એટલે બહુ જ મોટા ડૉક્ટર છે, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પણ રિયલ એસ્ટેટમાં પણ ઘણું બધું એમની ઇન્વેસ્ટમેન્ટ છે, એમની બુદ્ધિ એમાં પણ ચાલે. તે ગાડીમાં સાથે ગયા છે અને સ્વામી ત્યાં બેઠા હતા અને નીચે ઉતર્યા એટલે તડકો હતો અને સેવક સંતે ગોગલ્સ આપ્યા સ્વામીને, એટલે સ્વામીએ ગ્લાસીસ પહેર્યા અને પછી પેલો સમજાવતો તો દોડ્યો બધી આ જમીનની આટલી માપ ને બધું. હજી ધ સેકન્ડ મિનિટ ઇન ટુ ધ ડિસ્કશન અને એઝ યુઝ્યુઅલ સ્વામીનું ક્વેશ્ચન શરૂ થયું. સ્વામીની અત્યારે રીત છે પ્રમાણે, સ્વામી કે આ જમીન કેટલી, અહીંયા શું ભાવ ચાલે છે, આ બાજુ કેટલું, ઉત્તર કઈ તરફ આવે, આ બધું સ્વામી પ્રશ્ન શરૂ કર્યા. ડૉક્ટર નવીન મહેતા બાજુ ઊભા હતા, આ તો ઘણા વર્ષો પહેલાંનો પ્રસંગ છે. અને સ્વામી આમ જોઈ રહ્યા, લગભગ 2000 કે 98 પ્રસંગ હશે આ. એટલે સ્વામી આમ જોઈ રહ્યા થોડી વાર, નવીન મહેતા આમ જોઈ રહ્યા. અને પછી સ્વામીએ પ્રશ્નો શરૂ કર્યા અને પ્રશ્નો પૂછ્યા ને, તો પેલા બે બ્રોકર મૂંઝાવા માંડ્યા જે જમીન દેખાડવા આવ્યા હતા ને. અને પછી પેલા ગિરીશભાઈ આપણા PR છે ને, ગિરીશભાઈને કે હી પઝેસિસ ટુ મચ નોલેજ અબાઉટ અમેરિકન લેન્ડ્સ. અમેરિકાની બધી જમીનો ઉપર એમને ઘણી બધી, એમને તો કાયદાય ખબર છે કે આ જમીન આવી રીતે આપણને મળે, આ જમીન આવી રીતે. પેલો કે આ જમીન, એમાંથી એક જમીન તો સ્વામી કાઢી જ નાખી. સ્વામી બે પ્રશ્ન પૂછ્યા ને, તો પેલો કે બરોબર આ સોલ્વ ના થાય. સ્વામી કે જો આ સોલ્વ ના થાય તમે મંદિર જ બાંધી ના શકે ને, આ લીગલી અમને નડે જ. તો પેલા બે બ્રોકર તો દોડ્યા અમને આમ પ્રમુખ સાહેબની સામે જ જોઈ રહ્યા, ત્યારે દેખાય છે ભગવા કપડામાં માળા ફેરવે છે, આટલી બધી સમજણ એમને કેમ નહીં પડે છે કે. અને પછી પાછા આવતી વખતે નવીન મહેતાએ સ્વામીને કીધું કે સ્વામી હેડ્સ ઓફ, આટલું તો કોઈ રિયલ એસ્ટેટ ડીલર હોય ને અહીંયા ન્યુયોર્ક કે ન્યૂજર્સીમાં ડીલ કરતો હોય એના કાયદા પ્રમાણે, ન્યુયોર્ક ઇઝ ધ ટફેસ્ટ સિટી રિયલ એસ્ટેટમાં, તો કે આવું ડીલ કરતો આવો બુદ્ધિશાળી માણસ તમે કોઈ દિવસ જોયો નથી કે છે. હું ડીલ કરું છું પણ આવા પ્રશ્ન તો મને સૂચતા નથી કે આટલી ઇન્ફોર્મેશન મેળવવી. સ્વામી તો કંઈ બોલ્યા નહીં, પણ ગાડીમાંથી ઉતરીને પછી એમને યજ્ઞાલય સાહેબને વાત કરી કે હેડ્સ ઓફ, આ પુરુષ જુદા છે કે આને બધું જ જ્ઞાન છે, આ લોક અને પરલોકનું બધું. અત્યાર સુધી હું એમને સામાન્ય સાધુ સમજતો હતો, સમજા રિસ્પેક્ટેબલ સાધુ અને એમ ભગવાનનો સાક્ષાત્કાર છે આમ એ કક્ષા સુધીનું નહીં, પણ એમ કે ઘણા સારા સાધુ છે. પણ આટલી બધી બુદ્ધિ છે એમની એ તો મને આજે ખબર પડી કે. અને તે દિવસથી ડૉક્ટર નવીન મહેતાને જે અત્યારે એક્સ્ટ્રાઓર્ડિનરી ભાવ સ્વામી પ્રત્યે છે, અને આપણા દરેક નાના મોટા પ્રસંગે આવવાના છે, દિલ્હી પણ ખાસ એ રજા મૂકીને ત્યાં આવવાના છે, પણ આ પ્રસંગથી પરિવર્તન થયું, એમની બુદ્ધિ ભેદઈ ગઈ. ઘણી વખત આ બુદ્ધિશાળી એટલે ઘણી વખત ચરિત્ર પણ કરે કે પોતાથી અધિક, એટલે કોઈની એવી મનુષ્ય હોય એની આવડત કે બુદ્ધિ હોય તેના કરતાં અધિક પણ પોતે આવડત અથવા બુદ્ધિ દેખાડે, પણ એ જીવનું કલ્યાણ કરવા માટે પોતાના પ્રત્યે સદભાવ થાય તેનું રૂડું થાય. પણ આ બધું એમનો ચરિત્ર પાછળનો હેતુ છે. એટલે આટલી એક વાત કે ચરિત્ર પાછળનો મુખ્ય હેતુ આટલો કે આપણને સ્ફૂર્તિ અને આનંદ આપે, ભક્તોને અસુરો હોય તો ઘણી વખત મોહ પણ પમાડે, અને ઘણી વખત આવી રીતે બુદ્ધિશાળી માણસ હોય તો એને ગુલાટ પણ ખવડાવી દે, એની દ્વારા પણ સત્સંગમાં લાવે, પણ એ ભગવાન અને સંતની દિવ્યતા છે. તો આવી રીતે મહારાજે બધા ચરિત્રો ઘણા કર્યા. આજે પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણા બધા ચરિત્રો આપણને દેખાય છે, તો એ એક અલૌકિક ને દિવ્ય એમની એક સ્મૃતિઓ છે આપણી પાસે. એટલે આપણે આ પ્રસંગો બધા સામ્યતાની વાતો આપણે છેલ્લા 6-7 થઈ, આ તો વચ્ચે ગયા, આપણે આજે છેલ્લું સેશન છે. એટલે અનંત આવા સદગુણો શ્રીજી મહારાજમાં હતા અને આજે પ્રમુખ સ્વામી મહારાજમાં પણ છે. આ બધા જ સદગુણોની વચ્ચે, અનંત એમની વ્યક્તિત્વની પ્રતિભાવોની વચ્ચે આપણે તો એક વિશેષ એ મનમાં રાખવાનું કે હી લવ્સ મી વેરી મચ, કે ભગવાન અને સંતને મારા માટે અપાર પ્રેમ છે. ગુણાતીતન સાંઈ લખ્યું વાતમાં કે આપણે જાણીએ કે આપણને ભગવાનને સંતમાં હેત છે, પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને ને સાધુને કોટી ગણું હેત છે, ખૂબ જાજુ હેત છે. એટલે આપણે તો પ્રેમ છે જ પ્રમુખ સાંઈ મહારાજ માટે,
પણ ગુણાતીયાસે લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને આપણા કરતાં તો આપણી ઉપર અનંત ઘણો પ્રેમ છે, એટલે હી લવ્સ અસ અસ ઓલ, આપણા બધા માટે એમને અપાર પ્રેમ છે, અનહદ પ્રેમ છે. બસ એની એ વાતની આપણને પ્રતીતિ આવે. પેલું કીધું છે ને, ધ સુપ્રીમ હેપીનેસ લાઈઝ ઇન ગેટિંગ કન્વિન્સ ધેટ આઈ એમ બીંગ લવ્ડ. તમને સર્વોચ્ચ આનંદ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તમને ખબર પડે કે કોક મહાન વ્યક્તિ મને નિસ્વાર્થ ભાવે ચાહે છે. એમ આપણને પ્રતીતિ આવે કે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે, એમને મારા માટે ખૂબ પ્રેમ છે, એ મારું ખૂબ સારું કરવા બેઠા છે, અને અંત સમયે મને દર્શન આપીને હાથ પકડીને ધામમાં બેસાડવાના છે. જન્મ મરણ ગર્ભવાસ અને લખ ચોરાસીથી રહિત કરીને મને ધામમાં બેસાડશે. એવી જે પ્રતીતિ અંતરમાં આવી જાય કે આઈ એમ બીંગ લવ્ડ, મારે મારી ઉપર એમનો પ્રેમ વર્ષા છે, બસ વોટ એલ્સ, બીજું તો આપણે જીવનમાં શું જોઈએ? આવા મહાન સંતનો આપણી ઉપર આટલો બધો પ્રેમ હોય, આવા ગુણાતીત સત્પુરુષ આપણને આટલું બધું ચાહે, એનાથી આપણે ક્યાં કંઈ બીજું જોઈએ જ છે આ પૃથ્વી ઉપર? આ 60-70 વર્ષની જિંદગી છે, એમાં આટલું આપણને મળી રહે, વી હેવ ગોટ એવરીથિંગ, પછી પૃથ્વી ઉપર કંઈ આપણે જોતું જ નથી. બંગલાઓ, ગાડીઓ અને કીર્તિઓ બધી જેને જોતી હોય એને મુબારક, જાઓ લઈ જાઓ, અમારે એક પ્રમુખ સ્વામી છે, એમાં બધું આવી ગયું. બસ એટલી એક આનંદ, એટલો એક આનંદ આવી જાય, એમાં બધું જ આવી ગયું. એટલે જો મહારાજને પણ આપણા પ્રત્યે અપાર પ્રેમ હતો, અને આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ આપણી ઉપર અપાર પ્રેમ છે, એમના સદગુણોમાં, એ વ્યક્તિત્વમાં અંતિમ સદગુણ તરીકે આજે આપણે જોઈએ કે જેઓ મહારાજને આપણી ઉપર અપાર પ્રેમ હતો, જે તે હરિભક્તો સંતો ઉપર એવો આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ છે. એક વખત શ્રીજી મહારાજ આમ સભા કરીને બેઠેલા,

અમે તો રાત દિવસ બધો સંસારનો ને વ્યવહારનો ઘણો બધો પ્રશ્ન છે, અને અમે તો બૈરા છોકરાને સગાવાલાને ધંધાને વેપારને દુકાનને કેટલા લફરા લઈને બેઠા છીએ, તો અમારું કલ્યાણ તો કેમ થશે? અને અમારે તો આ સંતો જેવી ગતિ અમારી નહીં થાય. તો બહુ સરસ પ્રશ્ન આપણા બધા માટે, આપણા બધા વતી કાકા ભાઈએ આ પ્રશ્ન પૂછ્યો છે કે અમારી તો આ સંતો જેવી ગતિ નહીં થાય, કે સંતો તો આ નિર્વાસનિક થઈ જશે ને અમારે તો આ ચક્કરમાં ભેગા ને ભેગા છીએ સંસારમાં, તો અમારું તો નહીં થાય. માટે આ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનું તો સર્વોપરી કલ્યાણ થઈ ગયું અને અમે તો રહી ગયા. આવું કાકા ભાઈએ ભર સભામાં શ્રીજી મહારાજ પાસે રજૂઆત કરી. ત્યારે મહારાજા મંદ મંદ હસ્યા અને પછી શ્રીજી મહારાજ કે જુઓ, એકવાર બે રાજા વચ્ચે લડાઈ થઈ. મહારાજે દ્રષ્ટાંત શરૂ કર્યું પ્રસંગ આ કથામાં અને આ પ્રશ્નના ઉત્તર રૂપે. મહારાજ કે એક વખત બે રાજા વચ્ચે લડાઈ થઈ અને સૈન્ય બંનેનું ત્યાં બંને રાજ્યની સીમમાં ભેગું થયું ને જબરજસ્ત યુદ્ધ ચાલતું હતું અને સામસામે એકબીજાના સૈનિકો મરતા હતા. બે ત્રણ દિવસ યુદ્ધને થયા એટલે એક તરફના રાજા હતા એના રાજ્યના મહાજનો બધા ભેગા થયા, પ્રતિષ્ઠિત નાગરિકો બધા, અને એ લોકોએ નક્કી કર્યું, ભેગા બેસીને ચર્ચા કરી અને પછી નક્કી કર્યું કે ભાઈ જો અત્યારે આપણા રાજાનું સૈન્ય એટલે આપણા રાજ્યનું સૈન્ય લડે છે અને એ આપણી જ રક્ષા કરે છે ને, જો એ ના હોય તો હમણાં પેલા સૈનિકો સીધા આપણા ઘરમાં આવી જાય, એટલે આપણી જ રક્ષામાં બેઠા છે. માટે જે જે સૈનિકો મરાણા એમના દીકરા એટલે એમના પત્ની દીકરા એટલે એમના ઘરનું કુટુંબનું સર્વ પ્રકારે આજીવન પોષણ આપણે કરવું. રાજા તો જે તે સમયે જે કંઈ આપશે પણ આપણે જવાબદારી લેવી એવો ઠરાવ થયો, લેખિત થયું. બીજો ઠરાવ એ કર્યો કે જે જે સૈનિકો ઘવાય એ સૈનિકોની બધી જ જવાબદારી આપણે લેવી, પાટાપિંડી આ તે દવા દારૂ કરાવવા અને ફરી વખતે યુદ્ધમાં જવા સક્ષમ ન રહે ભવિષ્યમાં, કારણ કે એવો કંઈક પગ કપાઈ ગયો હોય, હાથ કપાઈ ગયો હોય, તો એને આપણે જ ક્યાંક નોકરીએ દુકાનમાં બેસાડવો પણ એનું આજીવિકા ચાલે વ્યવસ્થા કરી આપી, બીજો ઠરાવ કર્યો. આ બે ઠરાવ મહાજને કર્યા. આ છે ને આ શ્રીજી મહારાજ આ વાર્તા કહે છે, પ્રસંગ કહે છે કાકાભાઈના પ્રશ્નના ઉત્તરમાં. અને આમ એ મહાજને ઠરાવ કરી, રાજાની અનુમતિ લીધી, રાજા બહુ રાજી થયા અને એ ઠરાવ યુદ્ધ મેદાન ઉપર મોકલ્યો કે અમે મહાજને આવો ઠરાવ કર્યો છે. આ ઠરાવ સાંભળ્યો એટલે આ રાજાના સૈનિકોને વધારે બળ આવી ગયું કે આપણી પાછળ સપોર્ટ બહુ પાવરફુલ છે, મજબૂત સપોર્ટ છે, તાકાતવાળો છે, એટલે એ તો વધારે હિંમતથી લડ્યા અને લડ્યા અને જીત્યા. અને જીતીને પછી એ બધા સૈનિકો પાછા આવ્યા અને થોડા દિવસો થયા, બધાને આમ વાતાવરણ જરા ઠંડુ થયું રાજ્યમાં. રાજાએ મોટી સભા ભરી અને સભા ભરીને બધાને બિરદાવવાના હતા ત્યારે બધા સૈનિકોના નામ બોલાવવા માંડ્યા. ત્યારે સૈનિકોએ રાજાજીને અરજી કરી કે અમે તો બરાબર યુદ્ધ લડ્યા અને અમે જીતીને આવ્યા, અમે દુશ્મનને હરાવ્યા, એટલે તમે અમારું સન્માન કરો છો બરાબર છે, પણ અમારી ઈચ્છા છે કે પહેલું સન્માન આ મહાજનનું કરો. રાજાને વાત તો ખબર હતી, છતાં રાજાએ પૂછ્યું કેમ મહાજનનું કેમ? ત્યારે બધા સૈનિકોએ કીધું કે એ લોકોએ આવો ઠરાવ પસાર કરેલો એમ કંઈ નાખી વાત કરી, કારણ કે એ ઠરાવ અમને ત્યાં યુદ્ધ મેદાન ઉપર મોકલ્યો એટલે અમને જરા જોમ આવી ગયું કે અમારી પાછળ અમારા બૈરા છોકરા છે એ રખડી નહીં પડે. રાજા તો બધી વ્યવસ્થા કરશે જ પણ આ મહાજન પણ આ ગામનું ભેગું બેઠું હોય એટલે કોઈ વાતે ખામી નહીં રહે, માટે અમને જરા વધારે બળ આવી ગયું, હિંમત આવી ગઈ અને અમે લડ્યા અને આ જીત થઈ ગઈ, એટલે પહેલું સન્માન મહાજનનું કરો. એટલે રાજા હસ્યા, મહારાજ કે વાત તમારી બરાબર છે, એમ કહીને પહેલું સન્માન મહાજનનું કર્યું રાજાએ કે વાહ તમને આવો સ્વયં વિચાર આવ્યો, રાજ્ય માટે તમારો પણ ભોગ કહેવાય અને તમારી પણ એક અસ્મિતા કહેવાય, એટલે પહેલું સન્માન રાજાએ મહાજનનું કર્યું, પછી સૈનિકોનું કર્યું. આ દ્રષ્ટાંત શ્રીજી મહારાજે આપીને પછીનો સિદ્ધાંત શું કર્યો ખબર છે? મહારાજ કે એમ આ સૈનિકોને ઠેકાણે અમારા સાધુ છે, ત્યાગીઓ છે, અને મહાજનના ઠેકાણે અમારા હરિભક્તો છે, તે અમારા સાધુ બધા ઘર બાર છોડી અને અહીંયા ભજન કેમ કરી શકે છે, જ્યારે અમારા હરિભક્તો બધા દશાંશ વિશાંશ ધર્માદો કાઢે છે અને અન્વસ્ત્રે કરીને ત્યાગીઓની સેવા કરે છે, એટલે આ ત્યાગીઓ સુખે બેસીને ભજન કરીને પંચવિષય સામે લડે છે, માટે જીતશે તો એનું તો સન્માન કરશું અમે, પણ મહાજનનું પણ સન્માન અમે પહેલા કરશું, કારણ કે એના બળે હરિભક્તના બળે અમારા ત્યાગીઓ ભજન કરે છે, માટે પહેલું કલ્યાણ અમે હરિભક્તનું કરશું પછી સાધુનું કરશું. એવું શ્રીજી મહારાજે કહ્યું કે પહેલું કલ્યાણ અમે હરિભક્તનું કરશું પછી સાધુનું કરશું, કે કારણ કે એ જે મહાજન પાછળ બેઠું હતું એના બળે સૈનિકો લડતા હતા, એમ સાધુ વધારે પંચ વિષય સામે લડે છે અને નિવૃત્તિ પકડીને ભજન કરે છે એ હરિભક્તના આધારે,
એ બધા અન્ન વસ્ત્ર સેવા કરે.

0: છે. એટલા માટે એવું મારા જે દ્રષ્ટાંત આપ્યો ને કાકાભાઈ બધા હરિભક્ત એમ થયું, તો બરોબર, તો વ્યાજબી છે કે તો આ બરોબર છે કે છે. પણ જો મહારાજને આપણી ઉપર અપાર પ્રેમ હતો, બધા આપણી હરિભક્તો સંતો ઉપર, અને મહારાજે જ્યાં જ્યાં સમ ખાધા છે, વચના મૃતમાં ત્યાં કોના ખાધા છે, પરમહંસના સમ ખાધા છે. એ તો સૌથી પ્રિય વસ્તુ હોય અને પહેલા ખોળાના દીકરા હોય એના જ સમ ખાય ને. અત્યારે તો ટ્રેન્ડ જુદો થઈ ગયો છે, કંઈક ઝઘડો થાય ને ખરેખર કહું છું બસ તારા સમ. એટલે પણ મારા શું કામ ખાસ, તું તારા ખાને પોતાના. પેલો હસતો હતો, ખરેખર હું સાચું કહું, પેલો કે ના હોય તારા સમ બસ, કે મને મારવાની વાત કર. લોકો એવું હોય ટ્રેન્ડ ઊંધો થઈ ગયો છે, તારા સમ ક્યાં છે. પણ સમ માણસ કોના ખાય, પોતાની વાલી વસ્તુ ના ખાય ને, એ મહારાજે પરમહંસોના સમ ખાધા છે. એટલે મહારાજને વાલું એ હતું. એટલે બે રીતે સંતો અને હરિભક્તો બધા મહારાજને ખૂબ વાલા હતા, અપાર પ્રેમ. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ આપણા ઉપર અપાર પ્રેમ છે. એક વખત સ્વામી ત્યાં વિદ્યાનગરમાં આમ સૂતા હતા રાત્રે, અને યોગીચરણ સ્વામી અને સેવક સંત બધા ત્યાં પગે મસાજ કરતા હતા, અને એક સેવક સંતો પાસે પેલા ફોનના એટેન્ડન્સમાં હોય, તો એમણે ત્યાં યોગીચરણ સ્વામી સહેજે વાત કાઢી. 1991 સાલની આ વાત છે. આમ ધીમેથી સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો. રાત્રે સુધી 10:45 સમય થયો છે, અંદર બેડરૂમમાં સ્વામી આમ સૂતા હતા અને ફોન ચાલુ હશે, વચ્ચે આમ ગેપ પડી. યોગીચરણ સ્વામી પૂછ્યું કે સ્વામી આમ તમારો સ્વભાવ, એટલે કે આમ અત્યારે તમારી જે પ્રકૃતિ આમ સાહજિક દેખાય છે, એ અત્યારે જેવી છે એવી પહેલેથી ને એવી હતી કે પહેલાં કંઈક આમ જુદી હતી? આમ એકદમ સોફ્ટલી સ્વામીને પૂછ્યો. ને સ્વામી આમ સૂતા સૂતા કે, એટલે આમ તમે કેવી રીતે પૂછો છો આમ, એટલે શું આમ? યોગીચરણ સ્વામી કે, સ્વામી અત્યારે આમ તમારી થોડીક આમ કડક પ્રકૃતિ દેખાય, થોડુંક આમ ટોકો અને આમ સ્પષ્ટ વક્તા છો એવી પ્રકૃતિ દેખાય છે, તો પહેલાં આવી હતી? તો સ્વામી એકદમ ખ્યાલ આવી ગયો કે શું પૂછે છે. સ્વામી એકદમ જ બોલવા માંડ્યા. સ્વામી કહે, ના ના, પહેલાં મારી એવી પ્રકૃતિ નહોતી, પહેલાં તો મારી બહુ શરમાળ પ્રકૃતિ હતી. કોઈ બે જણા ઝઘડતા હોય તો હું ત્યાંથી જતો રહું, મને ગભરામણ થાય, અને કોઈ બે જણા બોલાચાલી કરતા હોય તો હું ત્યાંથી જતો રહું કે, અને બહુ માથાકૂટમાં હું પડું નહીં કે, અને કોઈને કહેવાનું થાય તો હું તો કહી જ ના શકું, હું તો બોલી જ ના શકું, મારી અત્યંત શરમાળ, હું તો મોઢું જ ના ખોલું કે. યોગીચરણ સાહેબ તરત પૂછ્યું, તો કેમ અત્યારે આવી પ્રકૃતિ કેવી થઈ ગઈ, આમ આમ બદલાઈ ગઈ? એટલે સ્વામી કે, જો આ તે બધું માથે આવીને પડે ને, એટલે બધું કહેવું પડે, કરવું પડે, થોડુંક ટોકવું પડે. આ સંપ્રદાય આખો ચલાવવાનો, શાસ્ત્રીમાં જોગી મહારાજે જવાબદારી મોટી આપી છે, એટલે આ સેવા સોંપી છે, એટલે આ કહેવું પડે. આટલી સ્વામીએ વાત કરી. હવે આટલી વાત કરી અને સ્વામી શું આમ ઇમોશનલ થઈ ગયા. હવે આ વાત તો એવી હતી નહીં, પણ એકદમ ઇમોશનલ થઈ ગયા, અને આમ ગળે ડૂમો ભરાઈ ગયો, આંખમાં આંસુ આવી ગયા, અને સેવક સંતોના ટેકા વગર સ્વામી પથારીમાં બેઠા થઈ ગયા. અને યોગીચરણ સ્વામી એકદમ જોયું કે, સ્વામી કેમ બેઠા થઈ ગયા, કે સ્વામી એકદમ આમ હાથ જોડ્યા, અને સ્વામી યોગીચરણ સ્વામીને સેવક સંત તેની સામે કે, સ્વામી કેમ મારી પ્રકૃતિ તમને સંતોને બહુ આમ કડક લાગે છે? એકદમ ગરીબડા થઈને યોગીચરણ સ્વામી ઇમોશનલ થઈ ગયા કે આનું આવું રિએક્શન આવશે વાતનું આપણે ખબર જ નહીં. રાત્રે 11 વાગે બેડરૂમમાં બધું વાતાવરણ ઇમોશનલ થઈ ગયું. સ્વામી કે, મારી પ્રકૃતિ તમને સંતોન બહુ આમ કઠણ લાગે છે, કડક લાગે? કે ના ના બાપા, એવી વાત નથી કે, અમને બધાને અનુકૂળ જ છે, અમે રાજી છીએ, અને આપ તો અધિકાર છે આપને, અમારી ભૂલો આપની કહો તો કોણ કહેશે, અને આપને તો અમને સુધારવા છે. એમ કહીને પાછું યોગીચરણ સ્વામીએ ખભા ઉપર ને પાછા ડોક ઉપરમાં હાથ મૂક્યો, એટલે સ્વામીને પાછા પઢાડવા માટે કે આ પાછા સુઈ જાવે, એમ આમ હાથ મૂક્યો. સ્વામી ફરી વખત બોલવા માંડ્યા, અને એકદમ આમ જાણે આમ અંતરથી બધું બોલતા ને. સ્વામી કે, મને તો એમ થાય છે કે આ બધા સંતો છે એ જોગી મહારાજને રાજી કરવા માટે અહીંયા આવ્યા છે, ઘર બાર એના મા બાપ છોડીને અહીંયા આવ્યા છે, સગાવાલા છોડીને આવ્યા છે, એમનો બીજો કોઈ આધાર નથી કે, અહીંયા મંદિરમાં બધા રહે છે, ઠાકોરજીની ભક્તિ સેવા કરે છે, આટલા નિયમ ધર્મ પાળે છે, તો મને તો 24 કલાક અંતરમાં એમ રહ્યા કરે છે કે બધા સંતોને ખૂબ રાજી કરું અને બધાને ખૂબ પ્રેમથી રાખું, અને હું આમ મને તો બહુ અંતરમાં રાત દિવસ મને સાધુનો વિચાર આવે છે, એવું બધું બોલવા માંડ્યા સ્વામી. અને તો વાતાવરણ તો ગંભીર થઈ ગયું, બધા તો ઇમોશનલ થઈ ગયા, યોગીશરણ સાહેબ બધાને આંખમાં આંસુ આવી ગયા. સ્વામી કે, કોઈ સાધુને કદાચ મારે કંઈક ટોકવાનું થાય, કહેવાનું થાય, તો મને બહુ દુઃખ થાય છે, મને એમ થાય છે કોઈને ના કહું, અને કદાચ કોઈને કહેવાઈ ગયું તો પાછળથી ઠાકોરજી પાસે પ્રાર્થના કરું છું કે આ સાધુને ખોટું ના લાગે, એને મનમાં દુઃખ ના થાય, એવું બોલવા માંડ્યા સ્વામી. હવે એવું તો કોઈ દિવસ પ્રસંગ સાધુને બન્યો જ નથી, કે તો સારી માટે જ છે, આપણે તો કંઈક કે ટોકે તો આપણે સુધરાય, ભૂલ તો કદાચ થાય, પણ કે અને ટોકવા એ યોગ્ય વ્યક્તિ છે, આપણા ગુરુ છે, અને એ પણ આપણી માટે એક પ્રસાદ છે અને સ્મૃતિ છે. પણ સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા. સ્વામી કે, મારે તો બધાને મનમાં એમ છે કે બધા સુખે મહારાજના ધામને પામી જાય, અને જેવું જોગી મહારાજને ભગવાનનું સુખ આવતું એવું બધાને આવવા માંડે. યોગીચરણ સાહેબ કે, સ્વામી આપ પડી જાઓ, અમારા મનમાં એવું કંઈ નથી અને અમે કોઈ દિવસ વિચારતાય નથી, આ તો સાહજિક મેં વાત કરી કે પહેલાં મને ખબર હતી કે આપ એકદમ શરમાળ ને શાંત પ્રકૃતિ હતી બહુ નાના હતા ત્યારે, અને અત્યારે દેખાય, એટલે મેં સાહજિક જ વાત કરી, આપ સુઈ જાઓ, મારા મનમાં એવું કંઈ નથી, અને તમે મનમાં એવું ના રાખશો કે અમારા મનમાં કોઈના એવો વિચાર ચાલે છે. તે સ્વામી નામ સુવા દીધા ને તો સ્વામી સુતા સુતા બોલે, સ્વામી કે બધા સંતો જોગી મહારાજને રાજી કરવા તો મને મનમાં એમ થયું, પછી રિપીટ કરવા માંડે એમની ઘણી વખત એવું છે આવું રિપીટ કરવાની, પછી રિપીટ કર્યું તેમ માન માન બોલતા બંધ થયા. આપણે તો ફરી કદાચ વાત જ ના કાઢવી જોઈએ એમની પાસે તો. પણ જો કેટલો બધો અપાર પ્રેમ. એક વખત ભગવત ચરણ સ્વામીએ સ્વામીને પૂછ્યું, વચ્ચે ખબર છે 4-1 વર્ષ એવું થયેલું 92 થી 96 સુધી લગભગ, કે સ્વામી સવારે 10:45-11 સુવા જતા હતા અને પછી પાછા 1-1.5 વાગે ઉઠતા, પેલા ડૉક્ટર સલાહ આપી દીધી, એટલે પેલા ચક્કર શરૂ થયેલા કલકત્તામાં ને એમઆરઆઈ બોમ્બે એમ કઢાવ્યા. પછી તે સ્વામીને એક દિવસ સવા 1:15 વાગે ઉઠીને આવ્યા એટલે જમવા બેઠા અને ભગવત ચરણ સ્વામી સ્વામીને પૂછ્યું, કેમ આજ મોડા આવ્યા? સ્વામી કે પટેલ ઘડિયાળ સામે જોઈને મારી જોડે વાત કરવાની, એમને એમ નહીં કરવાની. એ તો ભગવત સ્વામી જોડે સહેજી આમ સ્વામી મસ્તી કરતા ને કે જો પટેલ ભગવાન ઘડિયાળ સામે જોઈને મારી જોડે વાત કરવાની, ઘડિયાળ સામે જો તો કે 1:20 થઈને તમે 1:15 વાગે રોજ આવો છો. સ્વામી કે 1:15 થી 1:30 વચ્ચે આવી જવું છું, 1:30 મોડો થો તો કહેવાનું, તમે જુઓ કે 1:15 થી 1:30 વચ્ચે હું આવી જઉં છું, કે 1:30 મોડો થો તમે કહેવાનું, 1:15 વાગે 1:15 થી 1:30 વચ્ચે આવી જ જઉં છું જમવા કે. એટલે બધી ઔપચારિક વાત ચાલી. ભગવત ચરણ સ્વામી હોશિયાર છે, એ ક્લચમાં આવે ને એટલે તરત વાત બદલી કાઢે. એ હોશિયાર છે, બાપા સાથે એ ક્લચમાં એટલે વાત બધો પ્રસંગ બધો બદલી કાઢે. એટલે સહેજે આમ ભગવત સ્વામી એ સ્વામીને વાત કરી કે આમ યોગી મહારાજ છે ને હું જીવનચરિત્ર અત્યારે હું વાંચું છું અને એમાં યોગીજી મહારાજના સ્વપ્નની વાતો બહુ આવે છે. યોગીજી મહારાજ સારું ઉઠીને કે અમને સ્વપ્ન આવ્યું, શાસ્ત્રીમાં જ આજ્ઞા કરી કોન્ટન બધા હરિભક્તો હતા અને થાળ કર્યો અને ઠાકોરજીના અને પછી બધાને જમાડ દીધા અને હરિભક્તો બધાને પીરસ્યું, તે દાળ ખૂટી તે ફરી દાળ બનાવીને આ બધા સપના યોગી મહારાજને આવે, ચોખા સાફ કરી નાખ્યા. તો તમે જ કુદર તમારા સપનાની વાતો જ નથી કરી, કે તમને સપના આવે છે કે નથી આવતા કે એવું સ્વામીને પૂછ્યું. તો સ્વામી એકદમ સિરિયસલી પણ આમ એકદમ ઇનોસન્ટલી અને આમ ફેથફુલી ઓનેસ્ટલી સ્વામી કે ના મને કોઈ સપના એવા નથી આવતા. કે સર તમને આમ સપના આવે કે ના આવે? સ્વામી કે ભાગ્ય કોઈક સ્વપ્ન આવતા હશે, બાકી મને તો બહુ સ્વપ્ન નથી આવતા. એટલે ભગવ સ્વામી કે આમ ભાગ્ય આવે એમાં શું આવે? શું આવે શું તમને સ્વપ્ન? અમને તો જાત જાતના સપના દેખાય, તમને શું આવે સપના? કે સ્વામી આમ સાસ્તા હસતા કે સ્વામી કે મને આમ ભાગ્ય આવે ને એ બહુ મને યાદ નથી રહેતું શું સ્વપ્ન આવે સવારે. કે આટલું બોલીને 1 સેકન્ડનો પોઝ આપ્યો સ્વામીએ અને એકદમ આમ ઇમોશનલ સ્વામી બોલ્યા. અમે એ યુવકો અમે બધા યુવકો સામે જ બેઠા હતા તો તાદ્રશ પ્રસંગ જોયેલો. સ્વામી એકદમ ભાવથી બોલ્યા, સ્વામી કે મને રાત દિવસ તમે બધા દેખાયા કરો છો, બધા સંતો અને બધા હરિભક્તો, તે દિવસ કે રાત હોય મને રાત દિવસ તમારી ચિંતા રહે છે, રાત દિવસ તમે જ બધા દેખાયા કરો છો. એટલે ભગવત ચરણ સ્વામી આમ વાતાવરણ લાઇટ કરવા માટે કે આમ રાત દિવસ અમે દેખાયા કરીએ તમારા સ્વભાવ પ્રકૃતિ આખો દર જોજો કરો છો કે આવો છે ને આવો છે. સ્વામી કે ના, અમને મનમાં એમ રહે છે કે આને આ દેહ બધાને ભગવાનના ધામમાં પહોંચાડી દેવા છે, બધાને આને આ દેહ ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવી છે એવું અંતરમાં રહ્યા કરે છે. જો કેટલો બધો પ્રેમ આપણા પ્રત્યે સ્વામીને છે, તો જેવો મહારાજને અપાર પ્રેમ સંતો હરિભક્તો માટે હતો એવો અપાર પ્રેમ, અને એ પ્રેમના દાવે જ આપણું કલ્યાણ થવાનું છે. બાકી તો હવે આપણે સાધન ક્યાં કરવા જવાના છીએ અને કેટલા કરી શકવાના છીએ અને એનું મૂલ્ય પણ કેટલું, એ સાધનની તાકાત પણ કેટલી, અને સાધન દ્વારા પ્રાપ્તિ પણ કેટલી, કાંઈ જ નહીં. પણ એમના પ્રતાપે એમનો આપણા પર અપાર પ્રેમ છે, જે મહારાજે મધ્યના 45માં વચનામૃતમાં કહ્યું. મહારાજે પોતે વાત કરી કે તમે સર્વે સાધુ બ્રહ્મચારી પાળા હરિભક્ત બાઈ ભાઈ સર્વે તે મારા કહેવાયા છો, તે મારે તમારામાં એક તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. કેટલો અપાર પ્રેમ કહેવાય. તો જો આ આપણે વ્યક્તિત્વના સામ્યતામાં પૂર્ણતાએ આટલું એક યાદ રાખીએ, કદાચ બીજું બધું યાદ ન રહે, પણ એમને આપણી માટે અપાર પ્રેમ છે. આપણામાં કદાચ નાના મોટા દોષો પણ હશે, પ્રકૃતિ પણ હશે, પણ જેમ માતા હોય એ પોતાના દીકરાનો કોઈ એવો સ્વભાવ હોય, કોઈ ધમાલ્યો હોય, કોઈ ચીડિયો સ્વભાવ હોય, કોઈ કદાચ ઓછું ભણતો હોય, ત્યાં રમતા રમતા ધમાલ કરી આવે, કોઈકના માથા ફોડી આવે, કોઈકના કાચ ફોડી આવે, તો એની માતાને તો એના પ્રત્યે અપાર પ્રેમ રહ્યા કે કંઈક મારો દીકરો છે એમ. એમ પ્રમુખ સ્વામી મહારાજ આપણામાં થોડાક સ્વભાવ પ્રકૃતિ હોય પણ આપણા માટે અપાર પ્રેમ છે કે ગમે તેમ છે તો એ કોનો છે? મારો છે, એવું પ્રમુખ સ્વામી મહારાજને થાય છે. એટલે આપો અપાર પ્રેમ. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. શ્રીજી મહારાજ એક વખત ત્યાં લોયામાં બિરાજમાન હતા અને ત્યાં મહારાજ સુરા ખાચરના દરબારમાં બધા હરિભક્તો અને સંતો બેઠેલા અને પેલો દરજી એ સુરા ખાચરના કપડાં સીવીને તે વખતે જ લાવ્યો. સુરા ખાચરે સભામાં બેઠા બેઠા ઈશારો કર્યો જે અંદર જઈને મૂક્યા, તે પેલા દરજી અંદર જઈને મૂક્યા અને પછી બહાર જઈને સુરા ખાચરને ઈશારો કર્યો, તમે ટેસ્ટ કરી લેવા કરી લો નવા કપડાં સીવાયેલા એટલે પછી કંઈક ઓછું વધતું થતું હોય તો અત્યારે અહીંયા સુધારીએ, એટલે પાછો લઈ જાઉં સુધારીએ, પણ તમારા બે ધક્કા થશે. એટલે ઊભા થયા, અને તે વખતે પેલા દરજી આમ મારા પેલા ચોયણો પહેરે ને મોટો કાઠિયાવાડ મેં ચોયણો કે ને, ઉપરથી ઘેરાવો મોટો હોય નીચેથી સાંકડું હોય, તે આમ આપ્યો ને એ મહારાજ આમ દરવાજામાંથી આમ જોઈ ગયા સભામાં બેઠા બેઠા. અને મહારાજે પેલા હરિભક્તોને પૂછ્યું કે આ શું, તો કે આ તો મહારાજ સુરા ખાતાનો દરજી છે અને એના કપડાં સીવતો હોય, તે આ દિવાળીના દિવસો નજીક આવે છે તો નવા કપડાં સીવીને લાવ્યો છે. મહારાજે સુરા ખાતાને બોલાયા, મહારાજ કે આ શું, તો કે નવા કપડાં મારા લઈને આવ્યા છે, તમે તમારે કથા ચાલુ રાખું હું તો આવું છું, આ તો દરજીનો આગ્રહ છે થોડું ટેસ્ટ કરી લો. મહારાજ કે શું છે, તો કે આ તો મહારાજ અમારો પેલો ચોઈણો છે. કે મહારાજ કે લાવો હું ટ્રાય કરી જાઉં હું પહેરું. એટલે પણ કથા કરો ને શાંતિથી, આ ચોઈણા ક્યાં પહેરા તમારે, પણ આવું ભગવાનને શાંતિ ગમે ત્યારે ગમે તે ચરિત્ર કરે. યુ હેવ ટુ બી રેડી ફોર એનીથિંગ એટ એની ટાઈમ. તો મારા સ્વામી આમ મહારાજે આમ કે લાવો ચોઈણો પહેર્યો, કે મહારાજ આમ ચોઈણો હાથમાં લીધો અને મહારાજ આમ ચોઈણો પહેર્યો, તો સુરા ખાતેની તો ગર્સ હેવી આટલી મોટી ચોઈણો બધો, આમ તો પેલો નાનું હોય એટલે આમ નાનું થયું, પણ આમ પેલી ઓરિજિનલ સાઇઝ તો મોટી બધી હિપ્સ ને થાઈઝ ને બધા સુરા ખાચર. તો એટલે મહારાજ આમ ચોઈણો પહેર્યો ને તો મહારાજના બે પગ એક બાઈમાં જતા રહ્યા, અને મહારાજે નાખ્યા તો એક બાઈમાં બે પગ. તે મહારાજ આમ ચોઈણો ઊંચો તો કર્યો ક્યાર સુધી, મહારાજે તો કપડાં પહેરેલા એની કપડાં ઉપર કપડાં પહેર્યા, તો મહારાજે આમ ચોઈણો ત્યાં સુધી ઊંચો કર્યો, એક બાઈ લબડે આમ હવામાં, એક બાઈ હવામાં લબડે. તો મહારાજ બધા હસવા માંડે, એટલે મહારાજ જોવા પેલા જોવા માંડ્યા બધા, આ કેમ હસે? પછી મહારાજને ખબર પડી કે આરો, કારણ કે પગની પછી મુવમેન્ટ બંધ થઈ જાય ને, એકમાં બે આવી જાય તો હલવું કેવી રીતે, એટલે મહારાજને ખબર પડી હા તો એકમાં આવી ગયા. તો મહારાજે ખરખડ હસ્યા, બીજી બાઈ આમ લબડે, સભામાં બધા હસ્યા. ત્યાં સુરા ખાતર મહારાજને કે હવે તમને એક ચોઈણો પહેરતા અરખો નથી આવડતું, એક જોઈને અરખો ચોઈણો નથી પહેરી શકતા, તે અમારું કલ્યાણ તમે શું કરશો? મહારાજ એકદમ ભાવમાં આવી અને મહારાજ આમ ચપટી વગાડી જમણા હાથે કે સુરા કલ્યાણ તો આમ કરી દેશું, એમાં શું મોટી વાત છે? હવે આ દેહ અત્યારે અક્ષરધામમાં બેઠા છો સમજો તો, અને દેહ પડે ને પછી અક્ષરધામ, એમાં શું મોટી વાત છે? હવે આમ કેઝ્યુઅલી કલ્યાણ તો આમ કરી દેશું. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા, ભગવત ચરણ સ્વામીએ સ્વામીને ફોન કર્યો વિદ્યાનગરથી, મારે મળવા આવવું છે તો હું કાલે આવું. સ્વામી કે આવજો કાલે, વાંધો નહીં. બીજે દિવસે આવ્યા સ્વામી, કારણ કે સવારથી આવજો ને પોટલા લઈને આવજો, કે એટલે કદાચ મોડું થાય, વહેલું મોડું થાય ને રોકાવું પડે, તો એકાદ દિવસ રોકાઈ જવાય. તો કે સારું. બીજે દિવસે સવારે આવ્યા અને એમને ધર્મચરણ સ્વામી કહ્યું કે સ્વામીને કહેજો કે હું આવી ગયો છું એમ. ધર્મચરણ સ્વામી કીધું તમને નહીં જોવે હમણાં, પૂજામાં બહાર નીકળશે, એટલે પૂજામાં બહાર નીકળે. સ્વામી જોયા કે આશીર્વાદ આપે જૂના ઉતારામાં હતા, પૂજાપતિ નાસ્તો પતિ અને બધા હરિભક્તોને મળ્યા. અને સ્વામી કીધું કે ધર્મચરણ સાહેબ કીધું શું કરું? સ્વામી કે આપણે નહીં લઈએ, મારે થોડા કામ છે, ફોન કરવાના છે પરદેશ, પછી મળીએ. એમ કરતાં કરતાં બપોરનો ટાઈમ વીતી ગયો, આરામનો ટાઈમ થઈ ગયો, સાંજે ઉઠ્યા, સાંજનો ટાઈમ જતો રહ્યો. ભગવત સાહેબ બહાર ફિલ્ડિંગ પર કે હમણાં મને બોલાવશે સ્વામી કામ માટે. એટલે એ બિચારા રાહ જોતા હતા, અને રાહ જોતા હતા એમાં ભગવત સ્વામી પછી અંદર આવ્યા. અને પછી ધર્મચરણ સાહેબ કીધું જોત ખરા અંદર છે કે નહીં સ્વામી? એમને તો સ્વામી સાથે એકદમ સખા ભાવ, અને એ તો આમ આમ પાવરમાં આવી ગયા હતા આમ કે સ્વામી સાથે બોલું. અને સહેજે એમને બહુ સખા ભાવ છે. આત્મસ્વરૂપ સ્વામી કીધેલું કે એક બે એમના પ્રસંગો તમે કહેજો સભામાં. એટલે ભક્તિ સાગર સાહેબને વિનંતી થોડી 5 મિનિટ લઈ લઉં, કે આમ તો સમય મારો પૂરો થઈ ગયો છે, પણ એકદમ મને વચ્ચે યાદ આવ્યું એટલે એક બે પ્રસંગો કેટલા સખા ભાવથી સ્વામી આપણી સાથે વર્તા હોય છે. તો આ વચ્ચે પ્રસંગ કીધું કે એક વખત ત્યાં ભગવત ચરણ સ્વામી ત્યાં 1991 સાલમાં CFI મોટો થયો ઉત્સવ અમેરિકામાં. પછી સ્વામીએ બધા જ કોઠારી સંતો ઉપર પત્ર લખેલા, કોઈએ સન્માન ગોઠવશો નહીં, કોઈ આપણે એવી જાહેર સભાની જરૂર નથી, અને આપણને લોકોને એમ થાય કે પરદેશથી પૈસા લઈને પોતાનું સન્માન કરાવે છે એવા લોકોને વિચાર આવે, કદાચ ભૂલથી કોકનો આવો પત્ર ગયો હોય, અને સ્વામી તો ભગવાનને સંતો કદાચ એવો નિર્ણય લે ખરા. એ સ્વામી બધે કડક થઈને કહ્યું, જે જે કોઠારી સંતો મુખ્ય સંતો સાથે ફોન ઉપર વાત થઈને, સ્વામી કે ધ્યાન રાખજો કે સામાન્ય સત્સંગ સભા જ કરવાની, કે કોઈ મોટા હાર બનાવશો નહીં, જાહેરાત ના કરશો, મોટો ઉત્સવ કરીને અમેરિકાથી આવે છે, ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો, બધું ડંકો વાગી ગયો છે, કંઈ કોઈ બોલવાની જરૂર નથી. કે સ્વામી સ્ટ્રીક હતા, પણ પહેલું જ બોમ્બેમાં ભવ્ય સન્માન થયું, અને પછી તો બધે સન્માન ચાલે, બધા સ્થાનિકો સંતો ના કર્યું પણ સ્થાનિક લોકો હરિભક્તોની પણ ગુણભાવ્યો માનવો, ખેડા જિલ્લામાં ભવ્ય સન્માન, બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ ને MLA બધા ભેગા હતા, શાસ્ત્રી મેદાનમાં આણંદમાં સન્માન થયું, CFI જેવો મોટો ગેટ ને સ્ટેજ ને 13 તાલી નૃત્ય, છાત્રીના યુવકોનું એકદમ CFI નું એટમોસ્ફિયર બધું ઊભું થઈ ગયું સભાનું. અને સ્વામી ત્યાં સભામાં ગયા ને, સ્વામીને ભગવત ચરણ સાહેબ કીધું કે આપણે સભા છે ને થોડાક બહારના માણસ આવશે ને થોડાક આપણે આમંત્રણ પત્રિકા છપાય થોડા માણસ આવશે. સ્ટેજ ઉપર ગયા ને ત્યાં તો આમ પેનલ બેઠી હતી, હાઈ ક્લાસ પેનલ બધી. સ્વામી આમ જોઈ રહ્યા, આમ બધાને હળ્યા મળ્યા ખરા, પણ સ્વામીનો વિચાર ત્યારથી ફરી ગયો, ભગવત સ્વામી સામે એકવાર તો એમણે જોઈ લીધેલું. અને પછી આખી સભા, પછી તો કોઈ પ્રશ્ન નહીં, સભા ઉપર બેસી ગયા પછી આખી સભા પૂરી થાય અને સભા પૂરી થઈને સ્વામી આવ્યા ઉતારે, અને સ્વામી ઉતારે આવીને આમ જમવા બેઠા, અને સ્વામી આમ જમતા જમતા સ્વામી આમ નોસ્ટ્રલ્સ તો ફૂલી ગયેલા. એમની એક નિશાની, જ્યારે હી ઇઝ હાય, અહીંયા થોડાક ટેમ્પરામેન્ટમાં હોય ત્યારે સહેજ એમના નોસ્ટ્રલ્સ સહેજ ફૂલે, અને સ્વામી આમ સહેજ ફૂલતા હતા આમ, અને સ્વામી આમ શાર્પલી આમ જમતા જમતા આમ જોવે, અને યુ વોઝ સર્ચિંગ ભગવત ચરણ સ્વામી માટે. પણ હજી આઈને બેઠા નહોતા. અમે બધા યુવકોય હતા, થોડા સંતોય હતા, લગભગ 30-40 જણા હશે, અને સ્વામી આમ ભગવત ચરણ સ્વામી આને બેઠા, નિષ્ઠાલ આમ કે નામ બેઠી આમ આમ કે ના આઈને બેઠા. અને પછી સ્વામી આમ એક બે વારની સામે આમ જોયું, ભગવત ચરણ સ્વામી ખબર હતી, એન્ડ હી વોઝ રેડી ફોર ધ ફાયર. એને ખબર હતી કે સ્વામી બોલવા જ મળશે, પણ એને એક્સપેક્ટેડ નહોતું કે જમતા જમતા અહીંયા ચાલુ થઈ જશે સ્વામી તો. અને સ્વામી તો બધા જમે જમવાનો જ. સ્વામી કે પટેલ, તો કે શું? સાહેબ કે તમને એકવાર કહેલું કે નહીં, તમારી પર પત્ર આવેલો કે નહીં? તો કે કયો? સાહેબ કે આપણે કોઈ જગ્યાએ સન્માનની પત્ર તમારી પર નથી આવ્યા. તો કે આવ્યો છે ને. તો પછી આ ગોઠવવાની શું જરૂર? એકદમ સિરિયસ હો સ્વામી. અને આમ લિટરલી વોઝ ફાયરિંગ. સાહેબ કે તમને કહેલું કે નહીં? અને ફોન ઉપર આપણે વાત થયેલી કે કોઈ સન્માન ગોઠવણ નથી, આ બધા ભેગા કરવાની શું જરૂર હતી? ભગવત ચરણ સાહેબ સહેજ નીચું જોઈને કે સાહેબ આ તો બધી સભા હતી ને બધાને આપણે કહેલું ને બધાને ભાવ હતો તો બધા આવ્યા આમ સોફ્ટલી. સ્વામી કે સમજી રાખો કે એકવાર નક્કી થયેલું, એકવાર વાત થઈ જાય, પત્ર આવી ગયો, ફોન તો બધું કરવાની શું જરૂર હતી? મોટું ભેગું કરો છો? ના જ હતી, આ કરવાની જરૂર જ નહોતી કે મોટું સન્માન કરાવો છો ને પ્રમુખ સ્વામી મહારાજ આવું કરીને આવે ને ભારતીય સંસ્કૃતિ ડંકો મારે. આવું સ્વામી 3-4 મિનિટ સુધી બોલ્યા ને રિસર ફાયરિંગ. આવું કંઈ કરવાની જરૂર નથી, આ તમે ખોટું જ કર્યું, તમે સમજી રાખો કે આ તમે આજ્ઞા જ લોપી છે ને ત્યાં સુધી બોલવા માંડ્યા સ્વામી. ભગવત સ્વામી આમ સાંભળી રહ્યા. અને પછી જેવું સ્વામી આમ શ્વાસ મળે ને નાનચંદ સ્વામી પાસે, સ્વામી જમી તો લો પણ જમીન પછી વાત કરો, તમે જમી લો કે છે. એટલે સ્વામી પાસે થોડું થોડું જમવા માંડ્યા. પાછું એક બે કોળા પાછું થોડુંક બોલ્યા. પછી જ્યારે આમ પૂર્ણ રીતે આમ શાંત થાય અને બધું બોલવાનું બંધ થયું, સ્વામીની ટેવ છે, ફાયરિંગ શરૂ કરે એટલે બધું 2-3 વાર રિપીટ કરે. તમારે તૈયારી જ રાખવાની, ઊભા જ રહેવાનું સામે આમ આમ સ્વામી જાતિ આવા જ માંડે. એ સ્વામી આમ 2 વાર પૂરું કર્યું. પછી ભગવત સાંઈ ધીમેથી શરૂ કર્યું કે જો આપણે જે બધી કથામાં વાતો કરીએ છીએ કે આ બધું શ્રીજી મહારાજે કર્યું, આ બધું જોગી મહારાજે કર્યું, એમનું સન્માન થાય છે મહારાજના પ્રતાપે, જોગી મહારાજના પ્રતાપે, આ એમનું સન્માન છે મારું નથી, એ બધી વાતો આપણે જે કથામાં કરીએ છીએ ને એ બધું પ્રેક્ટિકલ આપણા જીવનમાં પાછું રાખવાનું. સ્વામીને ઉપદેશ આપ્યો આપણા, એટલે તમારા જીવનમાં તમારે રાખવાનું. એમ એ તમે છે ને જો આ બધું બોલો છો કેમ અત્યારે, આ બધું જે અંતરમાં ગુસ્સો આવે છે કેમ આવે છે, આ આપણને માન આવ્યું કહેવાય અંતરમાં કે મારું સન્માન થયું. આ બધું છે ને અંતરમાં તમને માન આવી ગયું કે મારું સન્માન થયું, હું આમ સ્ટેજ ઉપર, અને તો પાવરમાં આવી ગયા, જેટલા સ્વામી પાવરમાં હતા એટલા પાવરમાં આવી ગયા કે તમને એમ થયું કે મારું સન્માન થયું, હું સ્ટેજ ઉપર બેઠો તો હજારો લોકો મને જોતા હતા, એ બધું માન આવ્યું ને અંતરમાં, એટલા બધા શબ્દો નીકળ્યા છે. નીકળવા જ ના જોઈએ, આપણે જ્ઞાન છે, આપણે સમજણ છે, અને ભાઈ સ્વામીની સ્ટાઇલ છે, આપણે જ્ઞાન છે, આપણે સમજણ છે, આમ જોગી મહારાજની વાત છે, જોગી મહારાજનું સન્માન તો આપણું ક્યાં થયું છે કે. અને સ્વામી તો જે ખડખડાટ હશે, ઓહો સ્વામી તો બધી બાઉન્ડ્રીઝ ખુલી ગયા, બધા ફ્લડ ગેટ્સ ઓપન થઈ ગયા સ્વામીને તો. અને સ્વામી તો પેટ ઉછળે એટલું બધું, હાથમાં કોળિયો હતો ને એ નાનચંદ સ્વામી હાથ કાંડું પકડીને પાછો મુકાવડી દીધો પથ્થરમાં, અને સ્વામીને 2 આંખમાંથી પાણી જાય ને જે હશે સ્વામી જે હશે. અને બાજુમાં તો ડૉક્ટર સ્વામી બેઠા હતા, મોહન સ્વામી બેઠા હતા, બંને મોટા સદગુરુઓ બેઠા હતા, એ પહેલાં તો બંને સ્તબ્ધ થઈ ગયા હા એકદમ. અને પછી આમ બોલતા જાય, બોલતા પહેલાં બોલતા જાય ને ભગવત ચરણ સ્વામી મહન સ્વામીના ડૉક્ટર સ્વામીના, એટલે મહન સ્વામી બાજુ બેઠા હતા, એના એના હાથ ઉપર આમાં પગ ઉપર આમ મારતા જાય, આમાં આમાં આમ દબાવતા જાય. એટલે મોહન સ્વામી પાસે એમને કહે, મોહન સ્વામી એમને કહે તમે ઊભા આમ સ્વામી સામે આવું બોલાય, એટલે મોહન સ્વામી કહે નાના તમે ઊભો હમણાં કે મને કહી દેવા દો કે, અને ધમ ધમાઈને કહી દીધું સ્વામીને. અને સ્વામી તો જે હશે પછી તો બધા હશે, લિટરલી સ્વામીના બંને આ પ્રસંગના તમે પ્રત્યક્ષ સાક્ષી છીએ. સ્વામીના 2 આંખમાંથી જેમ પાણી જતું હતું એટલું બધું હશે હા સ્વામી. પછી બધું વાતાવરણ શાંત થયું ને એટલે બીજો સ્ટ્રોક માર્યો ભગવત સ્વામીએ મહન સ્વામીની આમ પગ ઉપર આમ તાપલી મારીને. મહન સ્વામી કે મહન સ્વામી આ તો છે ને આવો પ્રસંગ આવે ને ત્યારે એ બોલે ને ત્યારે આપણે આપણે સામું બોલવું પડે ને તો આ તો આપણને કાયમ દબાવે કે છે. અધૂરું પૂરું હતું તો બીજી ફ્રન્ટ ફૂટ ઉપર ઉઠાવી કે આપણે કેવું પડે તો ટાઈમે આપણે બોલીને તો આપણને કાયમ દબાવે કે. એટલે આવું છે, હમણાં બહુ વરસાદ પડ્યો ને દેશમાં ત્યારે આણંદ મંદિરમાં બધે બહુ પાણી ભરાઈ ગયેલું, બેઝમેન્ટમાં તો સાવ રોડ લેવલ ઉપર છે ને તે પાણી ભરાઈ ગયેલું, ટેલિફોન કનેક્શન કપાઈ ગયેલું, સ્વામીના સમાચાર મળી ગયેલા. 2 દિવસ પછી તો બધું અંધારપટ રહેલો મંદિરમાં હા, અને બધી પેલી દિવસ પેલો કેન્ડલ લાઇટ થઈને પેલા ઇલેક્ટ્રિક ટોર્ચ ને બધું, એટલે ટોર્ચ આવે ને બધું એમનાથી બધું કામ ચાલતું હતું બેટરીથી, તે માંડ બધું ભેગું થયું. 2 દિવસ પછી ભગવત સ્વામી સ્વામીને ફોન કર્યો, અને સ્વામી હસતા હસતા દિલ્હીથી કે કે બસ પટેલ પાણી બેસી ગયા કે, 6 ગામના પટેલ છો ને પાણી બેસી ગયા કે. પાણી આખું રસોડું, રસોઈ હોય તો ઠીક છે રસોઈમાં ના બેસાય, પણ આ તો આખું રસોડું બેસી ગયું એની વાત છે. કે સાંઈ કે છ ગામના પટેલ છે ને તમે પાણી બેસી ગયા કે? એટલે ભગત સ્વામી એ વાક્ય, સાંઈ કે તો મંદિરમાં પાણી ભરે, સાંઈ કે પટેલ મંદિરમાં પાણી ના ભરાવું જોઈએ કે? અને હું સ્વામી જરામ કેફથી એની સાથે વાત કરતા, એમને આ વાક્ય યાદ રાખેલું. અને પછી એમણે મનમાં તૈયાર કરી રાખેલું છે ને, એ હોશિયાર છે, ક્યારે શું કેવું બહુ બહુ ટાઈમલી બોલી શકે. એમને વાક્ય તમે સાંઈ એમ ફરીને ગુરુ પૂનમના સમયે બોચાસણ આવ્યા ને, ગુરુ પૂનમનો ઉત્સવ પતી ગયો, પછી એક બે દિવસ પછી બેઠા હતા ડૉક્ટર સ્વામી હતા, અને પછી બાપા જમવા બેઠા હતા. અને હવે સ્વામીને શું થયેલું, જામનગરથી દિલ્હી ગયા અને પછી સ્વામી ત્યાં દિલ્હીમાં બીમાર પડેલા. હવે બીમારમાં એક ટેબ્લેટ સ્વામી લીધી હતી ને, થોડુંક એની આડઅસર રિએક્શન આવેલું, અને સ્વામીને છે ને પગમાં અને એ ગાલમાં ને એ મોઢા ઉપર થોડું આમ પાણી અંદર ભરાઈ ગયેલું. પછી તો અંદરથી ડ્રાય કરી દેવી, ટેબ્લેટ્સ આવે ડ્રાય થઈ જાય, પણ સ્વામીને થયેલું. તો સ્વામી ત્યાં બોચાસણ આવ્યા ને, પછી આમ બેઠા હતા એટલે ભગવતચરણ સ્વામીએ ડૉક્ટર સ્વામીને પહેલાં એલર્ટ કર્યા, આમ ટપલી મારીને બાજુમાં બેઠા હતા ને ડૉક્ટર સ્વામી. બાપા જમતા હતા, બધા સંતો બેઠા હતા આમ, એન્ડ યુ નો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ સંતોને વાતો કરવાની, બાપા સાથે રાતે આરામમાં જતા હોય ત્યારે. આમ ડૉક્ટર સાહેબને ટપલી મારીને આમ જાગ્રત કરીને એલર્ટ કર્યા અને ઇન્વોલ્વ કર્યા. અને પછી સ્વામીને કે સ્વામી આપણે ફોન પર વાત થઈ અને આણંદ મંદિરમાં પાણી ભરાઈ ગયેલું, ત્યારે તમે એમ કહેલું પટેલ પાણી બેસી ગયા, પણ મારે તમને એમ કહેવું છે કે જ્યાં સુધી હોડી છે પાણીમાં જતી હોય ત્યાં સુધી કોઈ પ્રશ્ન નહીં, પણ એ હોડીમાં પાણી ભરાવાનું શરૂ થાય ને ત્યારે પ્રશ્ન સિવાય કાંઈ નહીં. એમ અમે પાણી બેઠાનો કોઈ પ્રશ્ન નહીં, પણ આ પટેલમાં પાણી ભરાય ને એ ખોટું. પટેલ પાણી બેસે ને ત્યાં સુધી વાંધો નહીં, પણ આ પટેલમાં પાણી ભરાઈ જાય ને, સ્વામી પટેલ જ છે ને પૂર્વાશ્રમમાં, અને સ્વામીને પગમાં ગાલમાં બધે પાણી ભરી ગયેલું. એટલે કે આ પટેલ પાણી બેસે ને ત્યાં સુધી વાંધો બરોબર, પણ ઓછો વાંધો, પણ આ પટેલમાં પાણી પહે ને એ બહુ ખોટું કહે છે. અને સ્વામી તો આમ સ્તબ્ધ થઈ ગયા, જોઈ રહ્યા ક્યાં તો ટાઈમલી શોટ મારા છે, અને ડૉક્ટર સ્વામી તો ઉછળી ગયા એકદમ, ખૂબ હસી પડ્યા. એટલે કે આ પટેલમાં પાણી ભરાય ખોટું કહે છે, એના ભરાવું જોઈએ કે છે. એટલે આ તો ઘણી વખત આમ આ સાહજિક રમૂજની વાતો છે. પણ આ છેલ્લો પ્રસંગ પૂરો કરે, પેલો છે મહારાજે સુરા ખાચરને કહેલું કલ્યાણ તો આમ કરી દઈએ એમ. પછી રાત સુધી ભગવત સ્વામીનો મેળ ના, એટલે રાત્રે જમીન પછી અંદર ગયા. અને સ્વામી કે આપણે પેલા ભાઈને બોલાવો, ધર્મચરણ સ્વામીને કહે. સ્વામી ધર્મચરણ સ્વામી કે કોણ? આપણે પેલા ભાઈ આપણને મળવા આવ્યા છે, ભાઈને બોલાવો કે છે આપણે મળી લઈએ. તો કે કોણ? સ્વામી કે આપણે કાલ પેલાનો ફોન આવ્યો તો રાત્રે, ને આપણને કયું મારે મળવા આવું છે એને બોલાવો ને, આપણે મળી લઈએ, અત્યારે ટાઈમ છે ને મળવા આવ્યા છે, પછી એને જવું જ જાય. ધર્મચરણ સ્વામી ત્રીજી વાર પૂછ્યું, સ્વામી કોણ? ભાઈ પણ કોણ? કંઈક તો એનું રિલે આપવું પડે ને આગળ પાછળ. સ્વામી કે આપણને પેલા મળવાયા છે? તો ત્રણ ચાર વખત સુધી સ્વામી બોલે, સ્વામી ક્લિક ના થયું. સ્વામી કે આપણે આ આપણે આપણે વિદ્યાનગરથી આપણે આવ્યા છે, એ વિદ્યાનગરથી પેલા. એટલે ધર્મચરણ સ્વામી ઓ ભગવત સ્વામીની વાત, હા કે બોલાવો કે છે. એટલે પછી ધર્મચરણ સ્વામી બોલાવે, સ્વામી બોલાવે છે, અને પછી અંદર બેઠા, એમને જે કામ હતું એ સ્વામી સાથે ડિસ્કસ થઈ ગયું અને બધું પૂરું થઈ ગયું. અને પછી સ્વામી બીજા કામમાં પરોવ્યા, અને પછી સ્વામી ઊભા થઈને ટાઈમ થયો એટલે બાથરૂમમાં જઈને આરામમાં જવાના હતા. રાત્રે 10:25, 10:30 થયા છે, તો સંતો ત્યાં ઊભા. એમાં ધર્મચરણ સ્વામી આખો આ પ્રસંગ ભગવતચરણ સ્વામીને કહ્યો. બાપા અંદર બાથરૂમમાં હતા ના, સ્વામી ત્યાં હતા ને, ધર્મચરણ સ્વામી આખો પ્રસંગ ભગવત સ્વામીને કહ્યો કે તમે એમ કહો છો કે સ્વામી સાથે તમે બહુ આનંદ કરો, આ બધી સખાભાવ છે, પણ સ્વામી તમારું નામ ભૂલી ગયેલા. તો કે શું વાત કરો છો? કે સ્વામી આવું બોલતા હતા, પેલા ભાઈને બોલાવો, પેલા ભાઈને બોલાવો. હજી સાધુ બોલ્યા તો આપણે કંઈક મંડાવ્યા, પેલા ભાઈને બોલાવો કે છે. અને કે બે વખત મેં આમ યાદ કરવાનો પ્રયત્ન કર તો યાદ ના આવ્યું, પછી તોય નામ યાદ ના આવ્યું તો ખાલી એટલું જ બોલે, પેલા વિદ્યાનગરથી આવ્યા છે બોલાવો કે છે આપણે મળવું. પછી મેં યાદ કર્યું ત્યારે સ્વામી બોલ્યા કે હા એને બોલાવો પટેલને. ભગવત સ્વામી કે ખરેખર એવું થયું કે છે? તો કે હા. શું કહો છો કે ખરેખર સાચી? તો કે હા ખરેખર આવું થયું. વાંધો નહીં કે છે, હમણાં ઊભા થવા દે એટલે કહું છું. સ્વામી બધું કામ બામ આટોપી અને પછી એમ બાથરૂમમાં ઊભા જતા ને ભગવત સ્વામી એમ પાછળ ગયા, અને સ્વામી આવતા જોયો ને એટલે સ્વામી ઊભા રહ્યા. સ્વામી એમ કાન ઉપર જનોઈ ચડાવેલી હતી. હા, અને સ્વામીની ટેવ છે, એ પત્ર લેખન કે એમાં મુલાકાતમાંથી ઊભા થઈને જો આરામમાં જવાનું હોય ને તો એ તો આમાં હાથ નાખીને જનોઈ હોદવા જ માંડે, આમ જનોઈ હોદવા જ માંડે. અને પછી બાથરૂમમાં પહોંચે ને બાણા, એ પહેલાં તો જનોઈ કાને ચડી ગયું હોય સ્વામીને, અમે એક બે આંટા માર લે. અને પછી એ ખાનગી હોય ને, ઘણી વખત કોઈ સાધુ કે કોઈ કોઠારી ઊભા હોય તો સ્વામી ખાન ઉપર જનોઈ ચડાવેલી હોય છે અને વાત કરતા હોય છે. ગોંડલમાં તો એક વખત જ્ઞાની સ્વામી સાથે એક કલાકની મીટિંગ કરીને ઊભા થયા, તો આમ કરતાં કરતાં આ માળા કાને ચડાવી દીધી આમ સ્વામીએ. તે બધા હશે આજુબાજુ, તો સ્વામી બધાની સામે આમ જોયું, બધા હસે છે કેમ? તો બધા કોણ બોલે કે કાને તમે માળા ચડાવી છે? અને નાનચણ એક જ સેવક હતા આ બાજુ, એ આ બાજુ હાથ દઈને ઊભા છે, આ બાજુ જમણા બાજુ ખબર નહીં. તો બધા હસે, તો સ્વામી આજુબાજુ જોઈને કે કેમ હસો છો? પછી આ બાજુ ફૂલ જોયું ને એમને, ત્યારે એમને પેલું કાન તણાય ને, કાન તણાય ખબર પડી કહો આ તો મારી માળા ચડી ગઈ. પછી આમ ખાને ના ના કહીને પછી નોર્મલ થઈ ગયા. અને હી ઇઝ વેરી ક્લેવર ઇન હાઈડિંગ હિઝ એક્સપ્રેશન્સ. સ્વામી છે ને બધી રીતે એક્સપ્રેસ કરવામાં પણ બહુ ક્લેવર છે અને છુપાડવામાં પણ બહુ ક્લેવર છે. સ્વામી તરત આમ કાનો ચાલો માંડ્યા. એટલે એવા ઘણી વખત એમ તો સ્વામી આમ કરે આમ જનો ચડે આમ ચાલે, ભગવત સ્વામી પાછળથી કે ઉભારો કહે છે એમ કે રીતસર સ્વામીનું ગાતર્યું આમ પાછળથી પકડ્યું કે ઉભારો કહે છે. સ્વામી કહે શું કે મારે તમને એમ પૂછવું છે કે મને ધર્મચરણે આવો પ્રસંગ કયો તે વાત સાચી? સ્વામી કે તમે ખબર નહીં હું કંઈક કામમાં આવીશ એટલે આમ ખ્યાલચૂકમાં મને ખ્યાલચૂક રહી ગયો છે નામનો. તો કે તમે પણ વિચાર તો કરો કે આમ આમ સિરિયસ બોલે પણ અંદરથી તો એકદમ સખા ભાવ એમને એમ આનંદથી. તમે વિચાર તો કરો 1981નો સાધુ છું કે અને 71 સાલથી તમારી સાથે સેવા કરું છું. આજે આ મને 22 વર્ષ થયા, 91 સાલનો પ્રસંગ છે. આ મને 22 વર્ષ થયા કે અને તમે એક મારું નામ ભૂલી જાઓ છો. તે તમને આ એક નામ અમારા યાદ રહેતા નથી તમારા માટે સાધુ થયા તો હોય તો તમે અમારું કલ્યાણ કેમ કરશો કે છે. સુરા ખાતરે પેલું પૂછે ને સેમ ક્વેશ્ચન કે ચોઈણી પહેરતા નથી આવડતું કલ્યાણ શું કરશો? અને સ્વામી ના પૂછ્યું કે નામ યાદ નથી કલ્યાણ શું કરશો? અને સ્વામી તે વખતે એક પગ બાથરૂમમાં મૂકી ગયો હતો અને સ્વામી આમ કેફથી ફર્યા આમ ગોળ. અને જે રીતે મહારાજ આમ ચપટી વગાડી હતી એ જ અદા સ્વામી આમ ગોળ ફરીને ચપટાડી ગયા. સાંકે પટેલ કલ્યાણ તો આમ કરી નાખશું એમાં શું મોટી વાત છે કે આમ ભા સાહજિક. પછી બાણું બાણ કરીને અંદર બાથરૂમમાં ગયા સાંકે કલ્યાણ તો આમ કરી દેશું એમાં શું મોટી વાત છે. અતિ સાહજિક એમ આપણું કલ્યાણ તો હા 1 2 3 ચપટી પૂરું થયેલું જ છે, કન્ફર્મ છે. પણ હવે એ રાજી થાય એવી રીતે સર્વ પ્રકારે હા બસ એ શબ્દ એ ટોપ આવ્યો શબ્દ શું હા હખણા રહેવાનું એ શબ્દ પ્રોપર આવી ગયો કે રાજી થાય એમ સર્વ પ્રકારે હખણા રહેવાનું. અને એમાં બધું આવી ગયું ને હવે એનું નિરૂપણ જરૂર નહીં ને, હખણા રહેવાનું એમાં બધું આવી ગયું ને દેશી ભાષામાં. તો આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણે જેવા શ્રીજી મહારાજ હતા એમનું વ્યક્તિત્વ અનેક પ્રકારે આપણે જોયું એવા જ આપણા પ્રાણ પ્યારા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ છે એવું જ અલૌકિક અને દિવ્ય એમનું વ્યક્તિત્વ છે એ સ્વરૂપ આપણને યથાર્થ સમજાય એમની કૃપાના અધિકારી થઈ શકીએ એમનું અપાર પ્રેમ આપણી ઉપર છે એની આપણને પ્રતીતિ આવે અને એ દાવે આપણે બધા સુખે મહારાજના અક્ષરધામને આને આ દેહે પામી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: તાજેતરમાં જ પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીની અંદર જે યોગીજી મહારાજના સંકલ્પ મુજબ ભવ્ય અક્ષરધામનું ખાતમુહૂર્ત કર્યું છે અને એ ખાતમુહૂર્ત પ્રસંગે સારંગપુરના ઘણા બધા સંતોએ જુદા જુદા શ્લોકો અને કાવ્યો એ લખીને ત્યાં આગળ સ્વામીશ્રી આગળ મોકલાવ્યા હતા, જેમાંનું એક કીર્તન એનું અત્યારે હું ગાન કરું છું. એ જે અક્ષરધામ જેનું નિર્માણ કાર્ય હવે શરૂ થયું છે એ અક્ષરધામને અનુલક્ષીને જ આ કીર્તન એ બનાવવામાં આવ્યું છે, જેના શબ્દો છે યુગો યુગો સે તપ કરતી યે ધન્ય હુઈ કાલિંદી આજ તટ પર અક્ષરધામ બનાતે અક્ષર પ્રમુખ સ્વામી મહારાજ. આપ સર્વે પણ એ કીર્તન એ ઝીલશો.

अव्याक्षरधामथी अवनीमा ऐश्वर्य मुक्तो लई शोभे अक्षर साथ सुंदर छबि लावण्य तेजोमयी करता दिव्य सदा रहे प्रगट जे साकार सर्वोपरि सहजानंद कृपाणु ने नित नमो सर्वावतारी हरि शोभो साधु गुणे सदा सरडने जगते अनासक्त छो शास्त्री जी गुरु योगी जी उभयनी कृपा तनु पात्र छो धारी धर्म धुरा समुद्र सरखा गंभीर ज्ञाने जछो नारायण स्वरूप दास गुणिने स्नेहे जवंदु अहो श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय। स्वामीनारायण हरि स्वामी बात करी जे भगवान तो 30 वर्ष सत्संग में रहा ने हवे साधु रूपे 10-20 पेढ़ी रहेशे। मूल अक्षर मूर्ति गुणातीतानंद स्वामी एमना एमनी वातो ज्या संग्रहेली छे पहला प्रकरणनी 270मी आ वात छे। स्वामी कहे छे के श्रीजी महाराज तो आ सत्संगमां 30 वर्ष रह्या એટલે કે 18 વર્ષની ઉંમરે લોજમાં પધારીને દીક્ષા ગ્રહણ કરેલી, ત્યારથી 49 વર્ષની ઉંમર સુધી પોતે આ સત્સંગમાં વિચરણ કર્યું, એટલે કે લગભગ 30 વર્ષ સત્સંગમાં રહ્યા અને હવે સાધુરૂપે 10-20 પેઢી રહેશે। સામાન્યત પેઢીની વાત આવે એટલે આપણને સહેજ એવો અંદાજ મંડાય કે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમ પેઢી એમ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ને આજે પ્રમુખ સ્વામી મહારાજ એ ભગવાન સ્વામિનારાયણની 5મી પેઢી છે। આજે સવારે અરુણકુમાર અમને લેવા માટે આવેલા, એમની ને પાછળ કારની પાછળ નંબર પ્લેટમાં M5SNS એવું લખેલું છે કે મહારાજનું 5મું સ્વરૂપ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસ SND એવું લખેલું છે। એટલે કેફથી અમને બતાવતા હતા, એટલે આપણી સામાન્યત સમજણ છે કે ભગવાન સ્વામિનારાયણની આ 5મી પેઢી છે। યોગીજી મહારાજ જ્યારે એક વખત આ વાતનું નિરૂપણ કરતા હતા ત્યારે મુંબઈમાં વજુભાઈએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ તો 4થી પેઢી કહેવાઓ અને એવી રીતે આ 10-20 પેઢીનું લખ્યું હશે એ તો હમણાં પૂરી થઈ જશે, પછી કલ્યાણનું શું? મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ પૃથ્વી ઉપર પધાર્યા અને હજારો અને લાખો જીવોનું એમને કલ્યાણ કરવું છે અને આમ 10-20 પેઢી આમ પૂરી થઈ જાય તો પછી અક્ષરધામનું શું? ત્યારે યોગીજી મહારાજ એકદમ પોતાની લાક્ષણિક શૈલીમાં માથે હાથ મૂકીને ઘસતા ઘસતા બોલ્યા કે ગુરુ, જેમ તમે ગ્રહસ્થ લોકમાં પેઢી સમજો છો એમાં પેઢી નહીં સમજવાની, આ તો અલૌકિક પેઢી છે, આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી એક જ પેઢી ચાલે, એટલે જે આ પહેલી જ પેઢી છે મહારાજની, આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી હજી પહેલી જ પેઢી કહેવાય, એટલે એવી 10-20 પેઢી ચાલશે, ત્યારે બધાને સભામાં એમ થયું તો વાંધો નહીં મેળ પડી જશે। એટલે આવી રીતે એક વિશેષ અર્થ યોગીજી મહારાજે કરેલો, એટલે આપણે ખૂબ જ સિક્યોર્ડ ને ઇન્શ્યોર્ડ છીએ કે આપણે તો ત્યાં સુધીમાં મહારાજના ધામની સારી રીતે પ્રાપ્તિ થશે। પણ આવી રીતે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે એ વાત અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે। મહારાજે પણ પોતે વચનામૃત પ્રથમનું 21મું છે એમાં વાત કરી કે અક્ષરના 2 સ્વરૂપ છે, એક તો ધામ રૂપે અક્ષર છે એ ભગવાનને અને અનંત કોટી મુક્તોને ધરી રહ્યું છે અને બીજું જે મૂર્તિમાન અક્ષર છે એ મહારાજની સેવામાં છે। 50જ વચનામૃત પછી ગઢડા પ્રથમના 71મા વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતાનું સમગ્ર ઐશ્વર્ય, દિવ્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનું અક્ષરધામ તે સહિત જ પધારે છે, આ વાત તમારે સમજવી અને બીજાને કરવી। તો આ 2 વચનામૃતના આધારે જ્યારે આપણે જોઈએ છીએ કે આ મૂર્તિમાન અક્ષર છે
અને જે અક્ષરધામને સાથે લાવ્યા એ આ મૂર્તિમાન અક્ષરને સાથે લાવ્યા છે અને એ આ ગુણાતીયાન સ્વામી છે એ વાત મહારાજે અનેક પ્રસંગે પરમહંસોના હરિભક્તોને કરેલી. અને પરંપરામાં પણ આપણે જાણીએ છીએ અને ગુણાતીયાન સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે એ પ્રસંગો ઘણા બધા આપણે જાણ્યા છે. તો અક્ષર છે એ સાધુરૂપે મહારાજની સાથે છે એ વાત આપણને બહુ સ્પષ્ટ છે અને એ જ પરંપરા અત્યારે આપણે ચાલે છે. અને એ સંતનો મહિમા મહારાજે વચનામૃતમાં પાને પાને લખેલો છે કે એ જે મૂળ અક્ષર મૂર્તિ છે એ સાધુરૂપે એ મહારાજની પરંપરા ધરી રહ્યું છે એ વાત મહારાજે વચનામૃતમાં એ સંતના મહિમા દ્વારા આપણને કહી છે. મહારાજે પહેલી જ વાત પ્રથમના 27માં વચનામૃતમાં કરી છે. મહારાજે કહ્યું કે આવા જે સંત છે એના નેત્રમાં જોનારા ભગવાન છે, માટે તો આ બ્રહ્માંડના સર્વે જીવોની આંખને વિશે જોવાની શક્તિને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. એમ એ સંતની એમના પગમાં ચાલનારા ભગવાન છે, માટે એ સંત તો આ બ્રહ્માંડના સર્વે જીવોના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. એમ વાત કરતા મહારાજ કહે છે એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, માટે એ તો બ્રહ્માંડના સર્વે જીવોની ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. હવે ઇન્દ્રિયોમાં પ્રકાશ એટલે સ્થૂળ દ્રષ્ટિએ નહીં, કદાચ અંધ હોય અને હાથ ફેરવે આશીર્વાદ આપે કે જળ આપે અને દેખતા થઈ જાય એવું પણ બને, પણ ઇન્દ્રિયોમાં પ્રકાશ એટલે એમાંથી માયિક ભાવ ટાળી અને બ્રહ્મ ભાવ ભરી દે એ ઇન્દ્રિયોમાં પ્રકાશ કર્યો કહેવાય. પ્રથમના 51ના વચનામૃત પ્રમાણે કે પછી એના ઇન્દ્રિયો એ ભગવાન અને સંત સન્મુખ જ વર્તે એવો પ્રકાશ આવા સંત કરી શકે છે. 10 જ વચનામૃત પછી ગઢડા પ્રથમના 37ના વચનામૃતમાં મહારાજ કહે છે કે આવા જે સંત છે એની ચરણની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ, એને દુખાવતા થકા મનમાં બીએ છીએ, અને આવા સંતના દર્શને કરીને તો અનંત પતિત જીવોના ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે. તો જો આવો સંતનો મહિમા વચનામૃતમાં પણ લખ્યો છે. ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત, અંત્યનું 26મું વચનાવ્રત. અંત્યના 27માં વચનામૃતમાં મહારાજ કહે છે કે નિષ્કામ નિર્લોભ નિર્માન નિસ્વાદ નિસ્નેહ જે પંચવર્તમાન તે જે સંતમાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, અને એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો અને એવા સંતના વચનને વિશે વિશ્વાસ એને જ નિશ્ચય કહીએ. તો આટલો બધો મહિમા વચનામૃતમાં સંતનો મહારાજે લખ્યો છે, એ જે અક્ષરધામ મૂર્તિમાન લાવ્યા એ સંત રૂપે છે એનો મહિમા લખ્યો છે. અને મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં કહ્યું કે આવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. આટલો બધો મહિમા મહારાજે આ સંતનો ગુણાતીત સત્પુરુષનો આ વચનામૃતોમાં લખેલો છે એટલે આપણને એ વાતની પ્રતીતિ આવે કે મહારાજ આ સંત દ્વારા હંમેશા પૃથ્વી ઉપર પ્રગટ છે. અને પોતે આ પૃથ્વી ઉપર પધાર્યાના જે 6 હેતુઓ બતાવ્યા એમાંનો 6ઠો હેતુ મહારાજે કહ્યો કે મારા એકાંતિક સંતની પરંપરા દ્વારા હું પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ રહીશ. અને એવી રીતે આપણે જોઈએ છીએ કે આ ગુણાતીત સત્પુરુષ દ્વારા હંમેશા પોતે પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા. અને ગુણાતીયાન સ્વામીએ પોતે પણ આ બધી વાતો ઘણી વખત કરી છે. સ્વામીએ લખ્યું કે આ તો મહારાજ આ લોકમાં પધાર્યા તે ભેળા આ સાધુ આવ્યા છે, બાકી આ સાધુ આ લોકમાં હોય નહીં. સ્વામી એવું પણ બોલ્યા કે જેને મહારાજની ઓળખાણ થઈ તેનો એક પગ અક્ષરધામમાં અને જેને આ સાધુની ઓળખાણ થઈ એના બે પગ અક્ષરધામમાં. એટલી બધી વાતોનો એટલો બધો મહિમા ગુણાતીયાન સ્વામીએ પણ સ્વમુખે કહેલો છે એટલે આપણને એમ વાતની પ્રતીતિ બેસે છે કે આવા સંત દ્વારા મહારાજ હંમેશા પ્રગટ છે. અને આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, એમનું કાર્ય, એમની વિચારધારાથી માંડીને એમના વર્તન સુધી બધું જોઈએ ત્યારે આપણને પ્રતીતિ આવ્યા વગર રહે નહીં કે આ સાક્ષાત મહારાજનું જ સ્વરૂપ છે. શ્રીજી મહારાજ જ એમના અંગો અંગમાં રહીને કાર્ય કરે છે, નહીં તો આવી દિવ્યતા, આવું ઐશ્વર્ય, આવો પ્રતાપ, આવું સામર્થ્ય, આટલું બધું લોકાર્ષણ એ બધું હોય નહીં. લોકો પ્રત્યે, લોકોનું સ્વામી પ્રત્યે આટલું બધું આકર્ષણ હોય નહીં, પણ એ જોતાં આપણને પ્રતીતિ આવે છે કે એમાં મહારાજ અખંડ રહ્યા છે. અને સ્વામીશ્રીએ પણ ઘણી વખત વાત કરી છે. એક વખત સારંગપુરમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા પધાર્યા, વિદાય વેળા હતી અને સ્વામીશ્રી ત્યાંથી અમદાવાદ પધારવાના હતા અને પછી મુંબઈ થઈને અહીંયા પરદેશ આવવાના હતા. સહેજે બધા સંતો સ્વામીશ્રીની સાથે મંદિર ઉપર દર્શન કરવા માટે સાથે જતા હોય તો સ્વામી આમ દર્શન કરતા હતા. તે વખતે જનમંગલ સ્વામી
એ ત્યાં કઠેડા પાસે ઊભેલા સ્વામી આમ મૂર્તિને દર્શન કરતા હતા, એમ ગોળ ફરીને સ્વામીની સન્મુખ જોતા હતા. અને જનમંગલ સ્વામી સાથે સહેજે આમ સ્વામી રમૂજ કરતા હોય ને એમને પણ આમ સખાવાવ, એટલે આમ સ્વામી દર્શન કરતા કરતા આંખના ઈશારાથી જનમંગલ સ્વામીને આમ કહ્યું આમ કે ભગવાન તરફ જોવો એમ. એ જનમંગલ સ્વામી તો જાણે કંઈ સાંભળ્યું કંઈ જોયું જ નથી, ઈશારામાં સમજ્યા જ નથી, એમ સામું સામું જોઈ રહ્યા હાથ જોડીને આમ ટેકો દઈને ખભાથી. ફરી વખત સ્વામી આમ હાથથી ઈશારો કર્યો પછી આમ આમ, તો જનમંગલ સ્વામી આમ ડોકવો લઈને સામું સામું જોઈ રહ્યા. ત્રીજી વખત પછી સ્વામી આમ બોલ્યા, સ્વામી કે જનમંગલ આમ ઠાકોરજી પેલી તરફ છે, પેલી બાજુ જોવો. એ જનમંગલ સ્વામી આમ એકદમ લમણે હાથ દઈને કે એ તો પછી છે જ, કાયમ ઊભા હોય છે, સવારથી સાંજ સુધી તમે જતા રહેવાના છો, એ ઊભા જ હોય છે સવારથી સાંજ સુધી, તમે જતા રહેવાના છો કે. તો સ્વામી એકદમ હસતા હસતા કે જનમંગલ તમે તો કથાકાર છો, જ્ઞાની છો, અને જ્ઞાની થઈને જુદું કેમ પાડ્યું કે એ રહેવાના છે ને અમે જતા રહેવાના છે, બે એક જ છે, બે સાથે જ રહે છે ને સાથે જ ફરે છે. એવો મહિમા સ્વામીએ તે વખતે સ્વમુખે કહેલો કે બે સાથે જ છે અને બે સાથે જ ફરે છે, તમે જુદું પાડશો જ નહીં. એટલે સ્વામીશ્રીના સ્વમુખે પણ ઘણી બધી વખત આપણે આ બધી વાતો સાંભળેલી છે. મહારાજ જેમ સ્વમુખે મહિમા કહેતા એમ સ્વામીશ્રી પણ સ્વમુખે મહિમા કહે છે ત્યારે આપણને એ મહારાજ એમના દ્વારા પ્રગટ છે એ વાતની પ્રતીતિ આવે. કારણ કે જ્યારે વ્યક્તિ પોતાનો પરિચય આપે ત્યારે જ આપણને સહેજે ખ્યાલ આવે ને. લોકમાં જેમ રિવાજ છે કે આપણે કોઈને મળીએ અને આપણને એમ લાગે કે આ વ્યક્તિ પાસેથી મને કંઈક કામ મળે એમ છે, અથવા તો કંઈક બિઝનેસ મળે એમ છે, આપણે તરત વિઝિટિંગ કાર્ડ એમને આપીએ, એમાં આપણું નામ હોય, ટેલિફોન નંબર હોય, આપણું ઈમેલ એડ્રેસ હોય, એ બધું આપણે આપી દઈએ છીએ, સહેજે સંપર્ક થઈ શકે એની માટે. પણ એ કાર્ડ વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે આ તો માણસ આપણા જેવા જ દેખાતા હતા, પણ આ તો મોટા વાઇસ પ્રેસિડેન્ટ છે, આ તો મોટા સીઈઓ છે, એવું આપણને ત્યારે ખ્યાલ આવે. એમ આવી રીતે સ્વમુખે જ્યારે ભગવાન અને સંત પોતાનો પરિચય આપે ત્યારે આપણને વિશેષ પ્રતીતિ બેસતી હોય છે, નહીં તો આપણને તો આપણા જેવા જ લાગતા હોય છે. આપણને એમ થાય કે આપણા જેવા જ છે, પણ એ આપણા જેવા નથી. શ્રીજી મહારાજ એક વખત ત્યાં કચ્છ પ્રદેશમાં માંડવી પધાર્યા અને સભામાં આવી રીતે સાંજે કથા વાર્તા કરતા હતા. સંતો હરિભક્તો બધા બેઠા હતા અને તે વખતે ત્યાં હરબમજી સુથાર અને એમના બધા સાથેના બધા હરિભક્તો લગભગ 30 ગાંવની મજલ કાપીને પદયાત્રા કરીને આવેલા. 30 ગાંવ એટલે એક ગાંવ એટલે લગભગ 3 કિલોમીટર થાય, 90 કિલોમીટરની પદયાત્રા કરીને આવ્યા હશે. એક કે બે રાત કદાચ ક્યાંક રોકાણા પણ હશે. અને આવ્યા અને મહારાજને સભામાં દંડવત કર્યા. મહારાજે સામું જોયું જ નહીં. ફરી વખત બધા હરિભક્તો નજીક આવીને મહારાજનો ચરણ સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહારાજ આમ બીજી તરફ જોઈને કથા વાર્તા ચાલુ રાખી. ફરી વખત જે ડિરેક્શનમાં મહારાજ જોતા હતા તે બાજુ ફરી બધા હરિભક્તો ફરી વખત મહારાજની આમ દ્રષ્ટિ મેળવવા માટે તે બાજુ આવ્યા. તો ફરી વખત મહારાજે બીજી બાજુ દ્રષ્ટિ ફેરવી લીધી અને એ બાજુ જોઈને કથા વાર્તા કરવા માંડ્યા. ત્યારે હરબમજી સુથાર એકદમ મહારાજની સન્મુખ ઊભા રહી ગયા અને મહારાજને વાત કરી કે મહારાજ તમે અમારા દાખલા સામે તો જુઓ, અમે 30 ગાંવ એ કાપીને પદયાત્રા કરીને બધા હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈ આવ્યા છે, આપ કૃપા દ્રષ્ટિ તો કરો. અને ફરી વખત બોલ્યા કે અમારા દાખલા સામે તો મહારાજ જો. આ શબ્દ બીજી વખત સાંભળ્યો એટલે મહારાજ એકદમ હસવા માંડ્યા અને મહારાજ બધા સભાજનોને સંબોધીને કે આ હરબમજી એક 30 ગાંવ ચાલીને આટલેથી હજી અહીંયા આવ્યા, એમાં તો અમને સંભળાવી દીધું કે અમારા દાખલા સામે તો જુઓ. એ હરબમજીને એવો ભાવ નહોતો પણ સેજા એક વાર્તાલાપનો એક શબ્દ પ્રયોગ છે કે એટલામાં તો અમને સંભળાવી દીધું મહારાજ કે અમારા દાખલા સામે તો જુઓ, અને અમે તો ઠેઠ અસ્ત આવરણ પાર અક્ષરધામમાંથી આવ્યા છીએ, અમે કોઈ દિવસ હરિભક્તને એમ કીધું નથી કે અમારા દાખલા સામે તો તમે જુઓ, અમે ઠેઠ ત્યાંથી આવ્યા છે એ અમે તો કોઈ દિવસ કીધું જ નથી કે અમારા દાખલા સામે તમે જુઓ. અને પછી મહારાજે બધા હરિભક્તોને ખૂબ રાજી થઈને આશીર્વાદ આપ્યા, બધા સભામાં બેઠા અને મહારાજે બધી પ્રાપ્તિને મહિમાની ખૂબ બધી વાતો કરી કે આવી રીતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિએ તમને સાક્ષાત મળ્યા છે, માટે એમને સેવા ભક્તિએ કરીને રાજી કરવા. આ બધી વાતો મહારાજે સભામાં કરી. પણ આવા અનેક પ્રસંગે મહારાજ પોતે પોતાનો મહિમા, પોતાનો પરિચય એ પોતાના મુખે આપતા જેથી આપણને વિશેષ પ્રતીતિ આવે. 1992માં જ્યારે યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણે ઉજવતા હતા, એ આખા વર્ષ દરમિયાન અનેકવિધ બધા કાર્યક્રમો થયેલા. એમાં યોગીજી મહારાજના જે બધા મહિમાના ભજનો એ દુલાભાયા કાગ ને બધા અન્ય કવિઓએ બનાવેલા છે, એના સંપુટ પણ તૈયાર કરવાના હતા. એટલે મુંબઈમાં ત્યાં રેકોર્ડિંગ કરવું નક્કી થયું, એટલે યોગીચરણ સ્વામી અને બધા સંતો ત્યાં મુંબઈ હતા.
અને એ લોકોને એમ થયું કે આપણે સારામાં સારું રેકોર્ડિંગ થાય એટલે બહાર એકદમ પ્રોફેશનલ સ્ટુડિયોઝમાં આપણે રેકોર્ડિંગ કરાવીએ. એટલે ત્યાં મુંબઈમાં વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોઝ છે, જ્યાં બધા બોલિવૂડના પણ બધા હિન્દી મૂવીઝના રેકોર્ડિંગ ઘણા બધા સોંગ્સના ત્યાં થતા હોય છે, અને મોટા મોટા આર્ટિસ્ટ બધા આવતા હોય છે. એમના માલિક દામન સૂદ, એમનો એપ્રોચ આપણા સંતોએ કર્યો અને કહ્યું કે આવી રીતે અમારે આ તૈયાર કરવું છે અને આખો પ્રોજેક્ટ એમને બતાવ્યો. એ સહેજે પહેલાં એમના મનમાં એમ થયું કે આ તો શું બધા સંતો છે, શું ગાશે અને આમ આ બધો પ્રોજેક્ટ કેવો હશે, કદાચ આ લોકોને મારી ફી પણ નહીં પોસાય. જેમ પ્રોફેસર ફ્રીજને પહેલી વખત અક્ષય મુનિ સ્વામીને જોઈન થયેલું એવું કે આ સંસ્થાને મારી ફી નહીં પોસાય, એમ આવી રીતે એમને મનમાં એવું થયું. પણ પછી બધું રેકોર્ડિંગને બધું શરૂ થયું અને આપણે સંતોનો અવાજ સાંભળ્યો અને સંતોને બધાને ગાતા વગાડતા સાંભળ્યા, બહુ જ રાજી થઈ ગયા. એટલે યોગીચરણ સ્વામીને બધા સંતો એમને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ એ મુંબઈમાં છે, અમારા ગુરુ છે, એમના આશીર્વાદથી બધા સંતો આવી રીતે નાની મોટી સેવા બધી જો કરતા હોય છે, તો તમે આવો એકવાર, એમના આશીર્વાદ આપને પ્રાપ્ત થાય. એટલે એમને કહ્યું કે સાર હું આવીશ, મારી અનુકૂળતાએ હું ચોક્કસ આવી જઈશ. અને એક દિવસ એમનો ફોન આવ્યો કે હું હમણાં આવું છું. એટલે સાંજના સમય આવ્યા અને તે જ વખતે આમ સ્વામી સાયમ ભ્રમણ કરતા હતા, મુંબઈમાં ત્રીજા માળે વોકિંગ કરતા હતા. ત્યાં એ આવ્યા એટલે યોગીચરણ સ્વામી એમને મળ્યા અને એમને મનમાં એમ હતું કે અત્યારે તો સ્વામી વોકિંગ કરે છે, પછી આસન કરશે અને પછી મળાવશું, અને વળી આમને એક બાજુ જવાની ઉતાવળ હતી અને મોટા માણસને પહેલી જ વખત મંદિરે આવેલા. એટલે યોગીચરણ સ્વામી બધા હરિભક્તોમાંથી સહેજ આમ આગળ જઈ અને સ્વામી બાબા પાસે જઈને વાત કરી વોકિંગ વખતે જ કે સ્વામી આવી રીતે મેં આપને વાત કરેલી, એ અચાનક અત્યારે આવી ગયા, એટલે આપ ખાલી દર્શન અને આશીર્વાદ આપી દેજો અને પછી ફરી વખત શાંતિથી મળવા માટે બોલાવશું. સાંઈ કે વાંધો નહીં, બોલાવ. અને સાંઈ ચાલુ વોકિંગે ઊભા રહેલા, આમ થોડું હાંફતા હતા. એ નજીક આવે એટલે યોગીચરણ સ્વામી બધો પરિચય આપ્યો, એમની સેવાઓ વિશે વાત કરી, સ્વામી બહુ રાજી થયા, આશીર્વાદ આપ્યા. અને આમાં મોટા માણસોને જેમ ટેવ હોય કે પોતાનું વિઝિટિંગ કાર્ડ તરત આપે, એટલે એમને ખિસ્સામાંથી પોતાનું વિઝિટિંગ કાર્ડ કાપીને સ્વામીને આમ હાથમાં આપવા માટે આમ હાથ લંબાવ્યો આમ. એટલે સ્વામી આમ સહેજે નમ્રતા વિવેકની દ્રષ્ટિ સ્વામી આમ હાથ લંબાવી લેવા માટે વચ્ચેથી યોગીચરણ સ્વામી લીધું કે ઓકે, એમ કે એમના હાથમાંથી વચ્ચેથી લીધું. હવે સ્વામી એકદમ શાર્પ છે એકદમ. એ દરમિયાન સ્વામીએ પણ કોઈ પાર્સલને ઈશારો કરી રાખેલો આમ પ્રસાદના બોક્સનું. અને સ્વામી આવી બધી ક્રિયામાં બહુ જ શાર્પ છે. એમ વ્યક્તિગત મુલાકાતમાં બેઠા હોય અને હરિભક્તો સાર બપોર સાંજ એમને મળતા હોય, ત્યારે કોઈને કંઠી પહેરાવી હોય તો આમ હાથ લાંબો કરે ને તરત હાથમાં ટોટી કે કંઠી આવી જવી જોઈએ. એ જો એની એમની મૂવમેન્ટ કોન્સ્ટન્ટ ચાલુ હોય, જો આવી નહીં ને તો તું બદલાઈ જા, બીજાનું ઉભો રાખ, અહીંયા કહી જ દે, મોઢે કહી જ દે, તું બદલાઈ જા, ઉભો રહી જા, બીજો કન્ટિન્યુઅસ મુવમેન્ટ. આ તો પછી જાહેરમાં એક ખાનગી કરી દઈએ કે પછી આમ પ્રસાદ માગે ને તો આમ આમ હાથ આમ લાંબો કરે ને સ્વામી વ્યક્તિગત, ત્યારે તમારે એમની ફિંગર પોઝિશન્સ જોવી પડે. એ ટોટી માગે, આમ તો ટોટી આમ તો પડ્યું હોય છે અત્યારે તો પહેલાં, પણ આમ કંઠી માગે છે, પ્રસાદનું બોક્સ માગે છે, બ્રોશર માગે છે, તરત આપણને ખબર પડવી જોઈએ એની ફિંગર મુવમેન્ટ. આપણે એમ પૂછવાનું સાંઈ શું પૂછ્યું, એટલે ગયું ફેલ, રિજેક્ટ, કાર્યક્રમ પૂરો. એ તરત આમ હા ફિંગર મુવમેન્ટ્સ પરથી પકડેલી ચોકડી. આ તો અમારે એક અમેરિકાની ફેમિલી શિબિરનો એક સંદર્ભ ચાલુ થયો ચોકડી, એટલે જોવું પડે. એટલે કે આમ બ્રોશર માંગ્યું કે કંઠી માંગી, આમ થોડું બોલે ખાલી, પણ કદાચ આપણને ઘોંઘાટમાં સંભળાય નહીં તો જોવું આમ. પણ પ્રસાદનો ઈશારો કરે ને ત્યારે આપણને એમ થાય કે હાથ પોળો કરે, એટલે પ્રસાદ આપણે આપણે હાથમાં તરત આપી દઈએ. પણ એમના અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે કેટલી જગ્યા છે માપીને નાનું કે મોટું પ્રસાદનું બોક્સ મૂકવું પડે, હા એમના ના ચાલે. બહુ શાર્પ છે, કઈ વ્યક્તિને પ્રસાદનું બોક્સ કેટલું આપવું ને કેવું આપવું ને એમાં બહુ શાર્પ છે. આમ હાથ હાથ કરે ને તો તરત ફ્લેશ ઓફ અ સેકન્ડમાં તમને ખબર પડી જોઈએ કે નાનું પ્રસાદનું બોક્સ મૂકવાનું છે. જો આમ કર્યું તો મોટું મૂકો તો એકવાર લઈને આપી દે, પણ પેલો ગયા પછી આનો વારો પડી જાય.

અંદર જોયું કે આમાં નામ, ફોન નંબર, એડ્રેસ, મોબાઈલ ક્યાં છે આમ જોવા માંડ્યા. એટલે આમ જોતા હતા ને આગળ પાછળ, સ્વામી એમનાથમાંથી ફરી વખત લીધું, ફોલ્ડર વાળીને ઉપર મહારાજનો ફોટો હતો એની ઉપર આંગળી મૂકીને ફરી વખત વાત કરી, આ આ આ મારું વિઝિટિંગ કાર્ડ છે. એટલે ભગવાન એમના દ્વારા સાક્ષાત પ્રગટ છે એવા અનેક પ્રસંગોએ સ્વામીશ્રીએ પણ વાત કરી છે. એટલે આ એક બહુ જ મોટી પ્રાપ્તિ આપણને થઈ કે મહારાજ અને સ્વામી આપણને આવી રીતે સાક્ષાત મળ્યા. એ આપણા બહુ જ મોટા ભાગ્ય છે, આપણા ભાગ્યનો તો કોઈ પાર ન કહેવાય. પણ બાળપણથી જ્યારે મહારાજના ચરિત્રો આપણે સરખાવીએ છીએ સ્વામીશ્રીના જીવન સાથે, ત્યારે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે એ વાતની આપણને 100% પ્રતીતિ બેસે. મહારાજે નાનપણમાં જ્યારે ગૃહત્યાગ કર્યો ત્યારે કોઈના ઉપદેશે કરીને નહીં, કોઈ એવા સાંખ્ય સંબંધી દ્રશ્યો જોયા હોય અને ગૃહત્યાગ કર્યો એવી રીતે નહીં, એક પોતાના સ્વયં વિચારથી અને હજારો અને લાખો જીવોના કલ્યાણ માટે એ પોતે ગૃહત્યાગ કરેલો. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ કોઈના એવા ઉપદેશે કરીને નહીં, કોઈ એવા એ સાંખ્યના દ્રશ્યો જોયા હોય અને એવી રીતે ગૃહત્યાગ કર્યો એવું નહીં. સહેજે આમ પેલું સાપ છે ત્યાં કલી કાચલી ઉતારી કાઢે એમ સંસાર છોડીને પોતે શાસ્ત્રીજી મહારાજ પાસે આવી ગયેલા. હવે તે વખતે તો બધા પાસેથી પૈસા ભેગા કરીને વડોદરા ક્રિકેટના સાધન લેવા માટે જતા હતા અને બધા છોકરાઓ પાસેથી જે 10 યુન 4 આણા 8 આણા રૂપિયો ઉઘરાયો હશે અને ક્રિકેટના સાધનો લેવા માટે વડોદરા જતા હતા. એટલે ટૂંકમાં આ ફંડ રેઝિંગ એમને પહેલેથી જ ફાવે છે. ફંડ રેઝિંગ પહેલાં તે વખતે 4 આણા 8 આણા ઉઘરાયા હશે, અત્યારે ધબ્બા મારીને 100,000 500,000 ચાલે છે. પણ ફંડ રેઝિંગને મોટા મોટા પ્રોજેક્ટ કરવા લોકો પાસે લોકોના પૈસાની લખણી કરીને એ નાનપણની એમની ટેવ છે. પણ એવી રીતે શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને ખૂબ શાસ્ત્રીજી મહારાજને એમના પ્રત્યે પણ અપાર હેત હતું. અને મહારાજ જ્યારે રામાનંદ સ્વામીને મળ્યા અને રામાનંદ સ્વામી પ્રત્યે એમને અપાર હેત, એમ સ્વામીશ્રીને પણ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અપાર હેત હતું. અને રામાનંદ સ્વામીને મળ્યા તે પહેલાં પણ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહી અને નીલકંઠ વર્ણીએ ત્યાં લોજના આશ્રમમાં બધી જ સેવાઓ કરી છે. એ છાણવાસી દૂ કરવું, પછી કોઈ માંદા સંતો હોય એના કપડાં ધોઈ દેવા ઇત્યાદિ ચોકા વગેરે, એ બધી જ સેવાઓ નીલકંઠ વર્ણીએ ખૂબ શ્રદ્ધાથી કરી અને આપણા સંપ્રદાયમાં સેવાનો આદર્શ એમને બેસાડ્યો. એમ સ્વામીશ્રીએ પણ પોતાની સાધક અવસ્થામાં બધી જ સેવા ખૂબ શ્રદ્ધાથી એમણે કરી છે. એક પણ એવી સેવા બાકી નથી કે એમાં એમણે આમ નિપુણતા ન મેળવી હોય, એટલી શ્રદ્ધાથી બધી એમણે સેવા કરી છે. 1988 સાલમાં સ્વામીશ્રી અહીંયા પરદેશ પધારેલા અને લગભગ 10-10.25 મહિનાની એ લાંબી ધર્મયાત્રા હતી, કદાચ એમના જીવનની લાંબામાં લાંબી ધર્મયાત્રા હશે. તો 1989 સાલમાં પછી મુંબઈ પધારેલા અને જોડી ઉત્સવ ત્યાં કરેલો, ત્યાંથી પછી અમદાવાદ આવ્યા અને ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં એમનું ભવ્ય સન્માન સમારંભ હતો. અને તે વખતે મંચ ઉપર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બીજે દિવાન સાહેબ બિરાજમાન હતા, પાંડુરંગ આઠવલ્લે એટલે કે સ્વાધ્યાય પરિવારના પોતે એક અગ્રણી ટ્રસ્ટી અને ખૂબ જ વિદ્વાન માણસ, અને એ ચીફ ગેસ્ટ તરીકે પ્રવચન કરતા એમણે વાત કરેલી સભાના અંતિમ ભાગમાં સ્વામીશ્રીના આશીર્વાદ પૂર્વે કે તમે બધા અત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજને આવા મોટા મંચ ઉપર ભવ્ય સિંહાસનમાં બેઠેલા જુઓ છો, તમે આજે આ પ્રમુખ સ્વામી મહારાજને મર્સિડીઝ કારમાં ફરતા જુઓ છો, તમે બધા અત્યારે પ્રમુખ સ્વામી મહારાજની સામે હજારો લોકો એમના દર્શન માટે બેઠા છે અને એમની જય બોલાવે છે તમે જુઓ છો, પણ એક પ્રસંગે મેં આ પ્રમુખ સ્વામીને કેવી રીતે જોયા છે એનું હું વર્ણન કરું છું. એમ કહીને બીજે દિવાન સાહેબે લગભગ 25,000 થી 30,000 એ સભાજનોની વચ્ચે આ પ્રસંગ કહેલો કે 1948 સાલમાં 1948 તે વખતે અમારા જ કુટુંબીજનમાં એક વ્યક્તિને ત્યાં સારંગપુર હનુમાનજીની માનતા હતી અને બધી એમનું કાર્ય પૂરું થયું એટલે ત્યાં માનતા છોડાવવા માટે મેં સારંગપુર ગયેલા. બપોરનો સમય હતો, બધી વિધિ તો પૂર્ણ કરી અને ત્યાં તો બધે રસોડું ને બધું બંધ થઈ ગયેલું ખ્યાલચૂકમાં, એટલે અમારે ત્યાં જમવાનું શક્ય બન્યું નહીં અને જમવાનો સમય ઘણો થઈ ગયેલો, બપોરે લગભગ 1:15 થઈ ગયેલા. એટલે અમને એમ થયું કે સામે અક્ષર પુરુષોત્તમનું મંદિર છે ત્યાં અમે જઈએ. એટલે ત્યાં પછી સારંગપુર ત્યાં અક્ષર પુરુષોત્તમ મંદિરે ગયા. બપોરે 1:45 સમય હશે, મંદિરમાં કોઈ વ્યક્તિ નહીં અને વૈશાખ મહિનો હતો એટલે જબરદસ્ત તાપ હતો. અને મંદિરની પાછળ ગયા ત્યાં સામાન્ય બે ઓરડા જેવું હતું, ત્યાં એક બહુ નાનકડા સાધુ સુક લકડી એમની કાયા એ ઊભા પગે એક દિવાલની સામે બેઠેલા, ઢીચણ સુધી એમનું ધોતિયું ચડાવેલું હતું અને બાજુમાં એક તગારામાં એ ગાર માટીનું લીપણ હતું અને હાથ બોળી બોળી અને માટીનું આમ લીપણ એ દિવાલ ઉપર કરતા હતા. અમે ત્યાં નજીક ગયા એટલે સહેજ આમ અમારા થોડા ચાલવાનો અવાજ થાય એનાથી એકદમ પાછળ એમને જોયું

અને ચાર પાંચ પુરુષો અને વ્યક્તિઓને અમને જોયા એટલે સહેજ હતા ઊભા થઈને પોતાના કપડાં સરખા કર્યા અને પછી બહુ પ્રેમથી અમને હાથ જોડીને અમને કહ્યું કે જય સ્વામિનારાયણ. અને પછી એમનો એમને પરિચય આપ્યો, એમને નામ કહ્યું, અમે પણ કહ્યું કે આવી રીતે અમે અમદાવાદથી આવ્યા છે અને આવી રીતે અમારે માનતા હતી. અમારા વાર્તાલાપ પરથી ને અમારા મુખ પરથી એ પારખી ગયા કે અમારે જમવાનું બાકી હશે. તરત અમને પૂછ્યું કે તમારે જમવાનું બાકી છે? એટલે અમે કહ્યું કે હા, ચલો મારી સાથે, એમ કહીને અંદર લઈ ગયા અને ત્યાં અમને કીધું કે અહીંયા બેસો. અને હજી બેસવા જતા હતા ત્યાં સુધીમાં તો અમને એમને આસન પાથરી આપ્યા. પછી અંદર જઈને એમને હાથ પગ ફરી વખત સારી રીતે ધોયા અને અમારી માટે થાળી વાટકો પ્યાલો અને ચમચી અંદરથી લઈને આવ્યા. એ સ્ટીલના થાળી વાટકા પ્યાલા અમને નીચે પાથરી આપ્યા. પછી વારાફરતી અમે કીધું કે લાવો, અમે તમારી સાથે મદદમાં રહીએ. તો કે ના, તમે બેસો, હું લઈ આવું છું. અંદરથી રોટલી, શાક, દાળ અને ભાત, ચાર વસ્તુ વારાફરતી લઈ આવ્યા અને રોટલી, એક એક રોટલી એમને ઉપાડી અને આમ વાળી અને પ્રેમથી અમારા થાળીમાં રોટલી મૂકી. પછી શાક મૂક્યું અને પછી અમને કીધું કે તમે જમો, હું જોઉં અંદર અથાણું કે પાપડ કંઈ હોય તો લેતો આવું. અમે જમવાનું શરૂ કર્યું એટલે અંદરથી અથાણું લઈને આવ્યા અને એક વાટકીમાં થોડું અથાણું હતું એટલે અમને થાળીમાં થોડું થોડું અથાણું એક એક ચમચી અમને મૂકી. પછી અમે જમવાનું શરૂ કર્યું એટલે અમારી સામે જે પલાઠી વાળીને નીચે બેસી ગયા. અમે બધા તો આસન ઉપર બેઠા હતા પણ એ તો એકદમ નીચે જ અમારી સામે બેસી ગયા. અને અમે જમ્યા ત્યાં સુધી લગભગ 15-20 મિનિટ સુધી એમણે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજની મહિમાની અમને વાતો કરી કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ આવા સંત છે, આવો એમનો પ્રતાપ છે અને આવું એમનું કાર્ય છે. અમે જમી રહ્યા એટલે ફરી વખત અમને એમને પાણી પીરસ્યું અને પછી અમે હાથ ધોયા એટલે અમારી થાળી ઉપાડવા લાગ્યા. એટલે અમે કીધું કે ના, અમે જરા મૂકી દઈએ છીએ. તો કે ના, તમને ખ્યાલ નહીં, તમે બેસો. એટલે બધી થાળી ભેગી કરી અને ત્યાં ચોકડીમાં એ મૂકી આવ્યા. ફરી વખત હાથ ધોઈ આવ્યા, ત્યાં સુધી અમે તો આસનો તો ઉપાડી લીધા હતા. અને પછી એ મુખવાસની એક આટલી ડબ્બી લઈને આવ્યા. ધાણાને દાણનો મુખવાસ હતો, એમાંથી થોડો થોડો પોતાના હાથમાં લઈ એના હાથથી જ અમને એ મુખવાસ જમાડ્યો. અને પછી અમને કીધું કે હવે શું કાર્યક્રમ છે. એટલે અમે કહ્યું કે અમારે નીકળવું છે, સાંજે અમારે કાર્યક્રમ છે, અમદાવાદ પહોંચવું છે. એટલે એમણે થોડો આગ્રહ રાખ્યો કે જો તમે હજી અડધો પોણો કલાક કદાચ રોકાવો તો હમણાં શાસ્ત્રીજી મહારાજ જાગશે તો આપને દર્શન થશે અને આશીર્વાદ મળશે. એટલે અમે કહ્યું કે અમારી પણ લાગણી છે પણ અમારે પહોંચવું પડે એવું છે, અમારે અમે મોડું થયું છે, કદાચ નહીં પહોંચીએ તો એક અગત્યનું કામ રહી જશે. એટલે અમને કીધું કે સારું, ફરી વખત આવજો, ચોક્કસ એકવાર દર્શન કરવા આવજો. એટલે અમારામાંથી 2-3 વડીલોએ કહ્યું કે અમે તો દર્શન કરેલા છે પણ 1-2 નથી કર્યા, ફરી વખત ક્યારેક દર્શન કરશું. એવો વાર્તાલાપ કરતાં કરતાં અમે ચાલતા હતા તો છેક ત્યાં અમારી ગાડી પડી હતી ત્યાં સુધી અમને વળાવવા માટે આવ્યા. અમે બધાએ પગમાં ચંપલ પહેરેલા, એમણે પગમાં ચંપલ નહીં પહેરેલા. એમનું ધોતિયું એક બાજુથી અહીંયા ઓટી પાસે કેડ પાસે ભરાયેલું હતું એટલે એક બાજુથી ઊંચું હતું. અને સહેજે ચાલતા ચાલતા અમારી સાથે વાત કરતા હતા. બીજે દિવાન સાહેબે વાત કરી કે 2-3 વખત મને વિચાર આવ્યો કે આટલા તાપમાં તમે ઉઘાડા પગે બપોરે લગભગ 2:30-3 વાગે આવી રીતે, એમ મનમાં વિચાર આવ્યો પણ એટલો એકદમ સાહજિકતાથી ચાલતા હતા અને અમારી સાથે બધી વાત કરતા હતા. અમે ગાડી સુધી પહોંચ્યા ત્યારે એક વખત ગાડીનો દરવાજો ખોલવા માટે એમણે પણ હાથ લંબાવ્યો પણ એ પહેલાં અમે ગાડીનો દરવાજો ખોલી આગળ ને પાછળ 1-2 વ્યક્તિ પછી અમે બધા બેસી ગયા. પછી અંદર બેઠા એટલે ફરી વખત ખૂબ પ્રેમથી અમને હાથ જોડીને એમને જયસ્વાણ કર્યા અને પછી અમે ત્યાંથી ચાલ્યા. પણ અમે સારંગપુર મંદિરનો દરવાજો છોડ્યો ત્યારથી અમદાવાદ અમારા ઘરે પહોંચ્યા ત્યાં સુધી એ સાધુની નમ્રતા, એ સાધુનો વિવેક, એનો પ્રેમ, અમારા પ્રત્યેની એક લાગણી, એની આંખોમાં જે નિર્દોષતા હતી એના સિવાય બીજી વાત જ અમે ના કરી શક્યા. એક જ ચર્ચા અમારે રહી અને તે પછી પણ અનેક પ્રસંગે ઘણી બધી વખત અમે મળ્યા હશું કુટુંબીજનો પણ બધા ભેગા થઈએ ત્યારે ગમે તે પ્રસંગ હોય પણ એક વખત તો એ સાધુની અમારે વાત નીકળતી કે કેટલા પ્રેમથી આપણને જમાડ્યા અને કેટલો બધી એમનામાં નમ્રતા અને વિવેક આપણને એના દર્શન થયા. એ જે સાધુની હું વાત કરું છું એ આ પ્રમુખ સ્વામી મહારાજ પોતે, એ બીજે દિવાન સાહેબે સભામાં 1989ના સન્માન સમારંભમાં વાત કરેલી કે આ પ્રમુખ સ્વામી મહારાજ એટલે અત્યારે આવા ભવ્ય મંચ ઉપર બેઠા છે, આ ગાડીમાં ફરે છે અને આટલા લોકોનો એમના પ્રત્યે પ્રેમ છે, સમર્પણ છે, એ સ્વીકારવાનો એમને સમાજ તરફથી પૂર્ણ અધિકાર છે. જે વ્યક્તિએ પોતાનું જીવન આવી રીતે સેવામાં ગાડી કાઢ્યું હોય અને જેવામાં જે વ્યક્તિમાં આટલા બધા સદગુણો રહેલા હોય એ વ્યક્તિને સમાજ પ્રત્યેથી આટલો આદર અને માન એ મળવા જ જોઈએ અને એ સ્વીકારવાનો એમને અધિકાર છે, એમ કહીને એમણે વાત કરી અને પોતે ગળગળા થઈ ગયા. અને પછી ગોળ ફરીને એમને વાત કરી કે સ્વામી તમને આ પ્રસંગ યાદ છે? સ્વામી તો તે વખતે સભામાં બેઠાડા માળા ફેરવતા હતા અને સ્વામી આમ ડોકું હલાવ્યું. સ્વામી કે હા, મને યાદ છે. લગભગ એમને 40 વર્ષ જૂનો પ્રસંગ એ સભામાં કહેલો. સ્વામી કે હા, મને યાદ છે. કે અને પછી પ્રવચનની સમાપ્તિ પછી ફરી એક વખત ગળગળા થઈ ગયા અને સભા ઉપર ત્યાં સ્ટેજ ઉપર જ એમણે સ્વામીશ્રીના આસન પાસે જઈને એકદમ પંચાંગ પ્રણામ સ્વામીશ્રીને કરેલા. બીજે દિવાન સાહેબ ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ
અને આટલી મોટી વ્યક્તિ, આવા બુદ્ધિશાળી અને આવા એક મોટા સંપ્રદાયના ટ્રસ્ટી, પણ એમને સ્વામીશ્રીની આ છબી અંતરમાં ઉતરી ગયેલી. એટલે આવી રીતે જેમ નીલકંઠ વર્ણીએ એ લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં ખૂબ શ્રદ્ધાથી અનેક પ્રકારની બધી સેવા, નાનામાં નાની સેવામાં પોતાનું મન પરોવીને અને મુક્તાનંદ સ્વામીને, રામાનંદ સ્વામીને રાજી કરેલા, તેમ સ્વામીશ્રીએ પણ ખૂબ શ્રદ્ધાથી એ શાસ્ત્રીજી મહારાજને સાધક, પોતાની સાધક અવસ્થામાં સેવાએ કરીને રાજી કરેલા છે. સ્વામીશ્રી એક વખત ત્યાં ગોંડલમાં હતા અને સવારે શણગાર આરતી પૂર્વે ત્યાં ઘનશ્યામ મહારાજના શણગાર કરતા હતા. તે વખતે પૂજારીની સેવામાં લગભગ 2-2.5 મહિના સુધી સ્વામીશ્રી રોકાયેલા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર તો તે વખતે લગભગ 24-25 વર્ષની હશે. શાસ્ત્રીમાં ત્યાં ગોંડલ પધાર્યા અને આરતી પૂર્વે દર્શન કરવા માટે અંદર પધાર્યા ત્યારે જોયું કે સ્ટૂલ મૂકી અને આ નાનકડા નારાયણ સ્વરૂપદાસ એ પોતે ઘનશ્યામ મહારાજનો શણગાર કરતા હતા. શાસ્ત્રી મહારાજ નજીક આવ્યા અને આમ ઘનશ્યામ મહારાજના મુખારવિંદ સામે જોવે, ફરી વખત પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદ સામે જોવે, ફરી વખત આમ જોવે, ફરી વખત આમ જોવે. 1-2 વખત આમ જોયું ત્યારે સ્વામીને એકદમ ખ્યાલ આવ્યો કે શાસ્ત્રીમાં એકદમ નજીક આવીને ઊભા છે. એટલે એકદમ પોતે આમ નમ્રતાથી આમ જેસણ કર્યા અને સ્વામી શાસ્ત્રીમાં કે ના આમ ઈશારો કરે એટલે પોતે આમ શણગારને કરતા તે ચાલુ રાખ્યું. પછી શાસ્ત્રીજી મહારાજ તે ઘનશ્યામ મહારાજ પાસે આવ્યા અને ઘનશ્યામ મહારાજના મુખારવિંદ ઉપર આમ 2 વખત હાથ ફેરવ્યા શાસ્ત્રીજી મહારાજે, અને પછી એ જ હાથ સીધા જ પ્રમુખ સ્વામી મહારાજના ગાલ ઉપર આમ ફેરવ્યા. અને પછી હસતા હસતા શાસ્ત્રીજી મહારાજ કે તારું અત્યારે લાંબુ મોઢું છે પણ હવે મેં હાથ ફેરવ્યો છે તો ઘનશ્યામ મહારાજ જેમ તારું મોઢું ગોળ થઈ જશે. એટલે અત્યારે જે આટલો ફોટોજેનિક ફેસ આપણને જોવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજને, ફાઇનલ ટચ શાસ્ત્રીજી મહારાજનો છે. આમ છેલ્લું આમ શિલ્પકળામાં જેમ છેલ્લી આમ આમ ફર્સ્ટ ક્લાસ ટચ આપે ને એ શાસ્ત્રીજી મહારાજનો આપેલો છે. એટલે આટલો બધો ફોટોજેનિક ફેસ છે સ્વામીનો. ગમે તે એંગલથી તમે ફોટોગ્રાફ પાડો, એમની આંખ, એમના ચીક્સ, એમનું નાક, એમના હોઠ, એમની દાઢી એકદમ સપ્રમાણ આપણને દેખાય છે. આટલું બધી આમ નમણાશ જે દેખાય છે એ આ શાસ્ત્રીજી મહારાજનો ફાઇનલ ટચ. પણ એવી રીતે કેવી, આ તો કહેવાનું શું કે બધી જ પ્રકારની સેવા એમણે ખૂબ શ્રદ્ધાથી કરી. જ્યારે સંતો બધા પેલી પૂરણપોળી બનાવતા હતા અને સ્વામી કીધું કે લાવો હું પણ બનાવું, એમ પોતે પૂરણપોળી વણીને પછી આમ પ્રોપર શેકી, ત્યારે બ્રહ્મતીર્થ સ્વામીને બધા તો આમ માસ્ટર કૂક કહેવાય, એ બધા ખુશ થઈ ગયા. સ્વામી આટલી બધી પૂરણપોળી સરસ તમે શેકી શકો છો? એ સ્વામી એકદમ ખુમારીમાં હસતા હસતા કે શાસ્ત્રીજી મહારાજે એમને આમ ગાદી નથી બેસાડ્યો, બધું શીખવાડ્યું છે, બધું શીખવાડ્યું છે, એમને મન ગાદી નથી બેસાડ્યો કે. એટલે હસતા હસતા પોતે વાત કરે પણ પૂરણપોળી પરફેક્ટ એમને શેકેલી. નહીં તો પૂરણપોળી તો અઘરી આઈટમ છે, બધાનું ટેસ્ટિંગ એમાં થઈ જાય. ઘણી વખત તો 2 રોટલીની વચ્ચે ખાલી પેલું ચોપડી જ દેતા હોય, પૂરણપોળી આખી આઈટમ જુદી થઈ જાય. એટલે આ એક માસ્ટર છે અહીંયા પ્રભોજ સ્વામી. એટલે આવી રીતે શાસ્ત્રીજી મહારાજ પણ એ પૂરણપોળી બનાવી શકતા હતા. પણ આ કહેવાનું શું કે બધી જ સેવા એ ખૂબ શ્રદ્ધાથી એમણે કરેલી છે. એટલે સાધક અવસ્થામાં નીલકંઠ વર્ણીએ જેવી શ્રદ્ધાથી અનેક પ્રકારની સેવા કરી છે એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પણ કરી છે. અને જ્યારે એ રામાનંદ સ્વામી પાસે નીલકંઠ વર્ણીએ દીક્ષા ગ્રહણ કરી ત્યારે રામાનંદ સ્વામી એમનું નામ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એ 2 નામ આપ્યા. અને પછી પોતે વાત કરી કે હું તો ડુગડુગી વગાડનારો છું અને ખેલના ભજવનારા તો હવે આવી ગયા. એટલે કે મેં તો તમને બધાને મુમુક્ષુઓને ભેગા કર્યા, સાથે અહીંયા આશ્રમમાં રાખ્યા, પણ હવે તમારા બધાનું કલ્યાણ છે એ આ નીલકંઠ વર્ણી છે, આ સહજાનંદ સ્વામી છે કરશે, એમ કહીને ખૂબ પોતે એ નીલકંઠ વર્ણી ભગવાન છે એવો મહિમા રામાનંદ સ્વામીએ કહ્યો. એમ શાસ્ત્રીજી મહારાજે પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને અક્ષરદેરીમાં ભાગવતી દીક્ષા આપી ત્યારે વખતે હરજીવનદાસ કોઠારીની ઈચ્છા હતી કે આપણે એમનું નામ નારાયણચરણ રાખીએ અને એમને સજેસ્ટ પણ કર્યું. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે નારાયણચરણ તો હમણાં જ બાલમુકુંદ સ્વામીની સાથે એ જૂનાગઢમાં સદગુરુ હમણાં જ થઈ ગયા, પણ આ તો સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે એટલે આપણે એનું નામ નારાયણ સ્વરૂપ રાખીએ. એવી વાત શાસ્ત્રીજી મહારાજે તે વખતે કરેલી. એટલે નીલકંઠ વર્ણીને દીક્ષા આપતી વખતે રામાનંદ સ્વામી એમના ભગવાનપણાની વાતો કરેલી, એમ શાસ્ત્રીજી મહારાજે પણ પ્રમુખ સ્વામી મહારાજને દીક્ષા આપી ત્યારે એમનામાં ભગવાન અખંડ રહ્યા છે અને એ જ સ્વરૂપ છે એ વાતો તે વખતે અક્ષરદેરીમાં કરેલી. અને રામાનંદ સ્વામી પાસે એ સહજાનંદ સ્વામીએ માગી લીધું કે તમારા ભક્તને જો થોડું પણ દુઃખ આવવાનું હોય તો એ મને આવે. કઈ કક્ષાનું? કે એમને કદાચ 1 રૂવાડે 1 કોટી અરે વીછી કરડ્યાનો, વીછીના ડંખનું દુઃખ આવવાનું હોય તો મને રૂવાડે રૂવાડે 1 કોટી વીછી કરડ્યાનું દુઃખ આવે. તમારા હરિભક્તના નસીબમાં જો રામ પત્તર આવવાનું હોય એટલે કે ગરીબી આવવાની હોય તો એ મારે ભાગ્ય આવે, પણ તમારા હરિભક્ત છે અન્નવસ્ત્ર કરીને દુઃખી થાય નહીં.
એવું રામાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજે માગી લીધું એ આપણે વચનામૃતમાં પણ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. એમ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે ને શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડી 21 મે 1950 આંબલીવાડી પોળ ત્યાં અમદાવાદમાં, તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસે માગી લીધું કે હું મારા દેહના છેલ્લા શ્વાસ સુધી આ તમારા સંસ્થા તમારી સંસ્થા સિદ્ધાંતને આપને વફાદાર રહું અને તમારા હરિભક્તોની સર્વે પ્રકારે ખેવના રાખી શકું એવા આશીર્વાદ આપજો. એટલે હરિભક્તોને એ યોગ અને ક્ષેમનું વહન એ રામાનંદ સ્વામી પાસે સહજાનંદ સ્વામીએ જેમ માગી લીધેલું એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ શાસ્ત્રીજી મહારાજ પાસે હરિભક્તોનું સર્વ પ્રકારે શ્રેય કરી શકું અને થાય એ રીતનું વરદાન એમણે માગી લીધું છે. અને શાસ્ત્રીજી મહારાજે ખૂબ રાજી થઈને એમને આશીર્વાદ આપ્યા છે. એટલે આજે પણ આપણને દેખાય કે સ્વામીશ્રી એવી રીતે કરી રહ્યા છે. તો આવી રીતે એ બાલ્યાવસ્થાથી માંડીને દીક્ષા સુધી જેમ નીલકંઠ ફણીના જીવનમાં અનેક પ્રસંગો આપણને દેખાય છે એમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ અનેક પ્રસંગો દેખાય છે. અને આ જે પ્રતિજ્ઞા એમને લીધી છે એ વાત મહારાજે કારણીના 6ઠા વચનામૃતમાં કરી છે. મહારાજે પોતે વાત કરી કે અમે તો અમારો આ દેહ છે એ હરિભક્તો માટે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. એટલે કે અમારા દેહની કોઈ પરવા જ નથી, સુખ દુઃખ થાક હતાશા કંટાળો નિરાશા કશું જ નહીં, કેવળ હરિભક્તો રાજી થાય એવી રીતે જ અમે હંમેશા સવારથી સાંજ સુધી વર્ત્યા છીએ. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાનો દેહ સર્વ પ્રકારે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. શ્રીજી મહારાજ એક વખત વિચરણ કરતા કરતા કચ્છ પધાર્યા અને કચ્છ પ્રદેશમાં વિચરણ કરીને મહારાજ ત્યાં કચ્છમાં આધોઈ પધાર્યા. ત્યાં રાયધણજીના દરબારમાં મહારાજે ઉતારો કર્યો અને એમના પત્ની કરણીબા મોટી ઉંમરના વૃદ્ધ બંને પતિ પત્ની પણ મહારાજ પ્રત્યે અનન્ય એવો ભાવ, મહારાજ પ્રત્યે પૂર્ણ પુરુષોત્તમપણાની નિષ્ઠા. મહારાજ ત્યાં પધાર્યા, બેઠા, બધાએ દર્શન દંડવત કર્યા અને પછી કરણીબાએ મહારાજને કહ્યું કે મહારાજ થાળ તૈયાર થાય છે ત્યાં સુધી બધા હરિભક્તો ભેગા થયા છે તો તમે થોડી વાતો કરો, બધાના દર્શન સુખ આપો અને પછી થાળ તૈયાર થાય એટલે આપને બોલાવું છું. કરણીમાની તો ઘણી મોટી ઉંમરને મહારાજ પ્રત્યે એમને દીકરાપણાનો પણ ભાવ હતો. જે કારણીને 5મા વચનામૃતમાં મહારાજે લખ્યું છે કે ભગવાન તો અનેક રીતે વર્તે, એમ કરણીબા એ વૃદ્ધ ઉંમરના બાય હરિભક્ત મહારાજ પ્રત્યે અનન્ય ભાવ. એટલે મહારાજને વાત કરી કે તમે થાળ થાય ત્યાં સુધી બેસો ને હું તૈયાર કરું છું. મહારાજે વાતો કરી અને પછી કરણીબા બોલાવવા આવ્યા કે થાળ તૈયાર થયો છે ને આપ જમવા માટે પધારો. મહારાજ આમ ઊભા થતા હતા અને તે વખતે મહારાજના ચરણામિંદના દર્શન કરણીબાને થયા અને એમ જોયું કે મહારાજને તો કાંટો વાગ્યો લાગે છે. એટલે સહેજી આમ નીચા નમીને એમને ત્યાં ચરણામિંદનો સ્પર્શ કર્યો ત્યારે આમ ખરબચરું જણાણું, એટલે કે મહારાજ તમને પગે કાંટો વાગ્યો છે. મહારાજ કે કદાચ હશે તો કે ઉભારો કાઢી આપું એમ કહીને કોઈ તીક્ષ્ણ આવું નાનું શસ્ત્ર હશે લઈ આવ્યા અને અંદર કાંટો કાઢવા માટે બેઠા તો મહારાજના બંને ચરણાવિંદમાંથી કરણીબાએ તે વખતે 18 કાંટા કાઢ્યા. અને 18 કાંટા કાઢીને કરણીબાએ કીધું કે મહારાજ તમે આટલા બધા કાંટા વાગ્યા છે ત્યાં સુધી કોઈને કહેતા નથી, આટલું બધું સહન કરી લો છો તમે? મહારાજ કે આ હરિભક્તોના ઘરે પધરામણી એકથી એક પછી બીજી ચાલે છે, એક ગામથી બીજે ગામ ચાલે છે, રાતો રાત બધી મુસાફરી ઘોડે સવારી કરવી પડે છે, એમાં સમય જ નથી રહેતો કે તપાસ કરીએ કે શું વાગ્યું. લે કેટલી બધી પધરામણી હરિભક્તોને રાજી કરવા માટેની વાત છે. એ કરણીબા કે મહારાજ વાગે ત્યારે કદાચ કાઢી ના નાખીએ. મહારાજ કે આમ વાગે ત્યારે ખ્યાલ તો આવે પણ એ વખતે પધરામણીના દ્વારમાં હોઈએ એટલે એ સમય મળતો નથી. હવે મહારાજની મોજડીની આર પાર એ કાંટાની સુઈ નીકળી જાય એવા કાંટા વાગતા હોય ને મહારાજ એની પરવા ન કરે પણ 18 કાંટા પગમાં ઘૂસી જાય ત્યાં સુધી મહારાજે કોઈ દિવસ એ સંભાવના રાખી જ નથી કે દેહ છે એ સત્સંગને અર્થે કૃષ્ણ અર્પણ. એટલે કે આટલો બધો ભીડો, આટલો બધો પરિશ્રમ વેઠીને પણ હરિભક્તોને રાજી કરવાનું તાન. આપણે જાણીએ છીએ કે 1980ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા અને ત્યાં બોસ્ટનમાં એક હરિભક્તના ઘરે પધરામણી કરીને બહાર આવતા હતા. તે વખતે એ ડાબો પગ જમણી મોજડીમાં અને જમણો પગ છે ડાબી મોજડીમાં નાખવાનો પ્રયત્ન કરતા હતા. આ પ્રસંગ આપણે ખૂબ પ્રસિદ્ધ છે અને સંત પરમહિતકારીમાં પણ સાંભળીએ છીએ અને જોઈએ છીએ. ત્યારે વિવેકસાગર સ્વામીએ નારાયણ ભગતે સ્વામીને પૂછ્યું કે સ્વામી આટલું તમને આ જમણો પગ આ બાજુ નાખો એ મોજડી આ બાજુ છે, ત્યારે સ્વામી આમ સહેજે બોલી ગયા, સ્વામી મને દેખાતું નથી. નારાયણ ભગત વિવેકસાગર સાહેબ વાત કરી કે સ્વામી આટલું નથી દેખાતું, તો કે સ્વામી કે ના ધૂંધળું દેખાય છે, અંધારા જેવું લાગે છે. એટલે વિવેકસાગર સ્વામીને એમ થયું કે આ તો આંખે મોતયો આવી ગયો લાગે છે, કે આમ વંચાય છે. સ્વામી કે આમ વંચાય પણ આમ ધ્યાન રાખવું પડે, નજીક લાવવું પડે, એટલે કે આપણે પધરામણી પૂરી કરીએ અને ઉતારે જઈએ. સ્વામી કે ના થોડી પધરામણી પતાવી દઈએ. વિવેકસાગર સાહેબ કે ના પહેલાં ઉતારે ચલો. અને ત્યાં ગયા હરિભક્તો, કેસી પટેલને બધા મુખ્ય હરિભક્તો ભેગા થયા અને ત્યાં હોસ્પિટલમાં
ત્યાં સ્વામીને બી તપાસ કરાવડાવી અને પછી તો આપણને ખ્યાલ છે કે કેટરેક ઓપરેશન સ્વામીને બંને આંખે થયું, ડાબે અને જમણી આંખે, અને ત્યાં બોસ્ટનમાં જ 1980 થયેલું. પણ જેમ શ્રીજી મહારાજને પગમાં 18 કાંટા વાગ્યા ત્યાં સુધી એમણે દેહની પરવા ન કરી અને હરિભક્તોના ઘરે પધરામણી કરીને એમને રાજી કર્યા, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ બંને આંખે મોતયો થઈ ગયો. અને ત્યાંના ડૉક્ટર તો એમ બોલેલા, ડૉક્ટર હચિન્સન, કે તમે સારું થયું કે ભગવાનની કૃપા કે અત્યારે લઈ આવ્યા, એક જ અઠવાડિયું જો મોડા પડ્યા હોત તો એમને ઝામર થઈ જાત, એમની બંને આંખો ખોવી પડત. એટલે પોતાની બંને આંખો જાય ત્યાં સુધીની પરિસ્થિતિ હતી, ત્યાં સુધી સ્વામીએ જણાવ્યું નહીં. વિવેક સાગર સ્વામીને બધા સંતો એકદમ ગળગળા થઈ ગયા કે સ્વામી તમારે કહેવું તો જોઈએ ને, તમારી બંને આંખો જતી રહેત. સ્વામી કે મને ઓછું દેખાતું હતું, પણ હું પાછો જો કહું તો આ બધો પધરામણીનો અને સભાનો બધો કાર્યક્રમ બંધ થઈ જાય અને પછી બધા હરિભક્તો રજા લઈને રાખી હોય અને બધું કાર્યક્રમો ગોઠવાઈ ગયા હોય એ બધા ખોરવાઈ જાય. એટલે હું બોલ્યો નહીં. વિવેક સાગર સ્વામી કે આ કાર્યક્રમ થોડાક ખોરવા 2 મહિનાના, પણ આ તો આખી જિંદગી બધું ખોરવાઈ જાત, કે તમે બોલ્યા નહીં. પણ જો આવી રીતે હરિભક્તોને આટલું બધું રાજી કરવાનું તાન કે પોતાનો દેહ છે એ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, એટલે આવું ભક્ત વત્સલપણું જેવું શ્રીજી મહારાજનું હતું એવું આજે પ્રમુખ સ્વામી મહારાજનું ભક્ત વત્સલપણું આપણને દેખાય. ત્યાં ફિલાડેલ્ફિયામાં તો સ્વામીએ સાંજે 4 પધરામણી શરૂ કરી તો રાત્રે 4 સુધી પધરામણીઓ કરી. અમે 1996 ત્યાં પધરામણીમાં એક હરિભક્તના ઘરે ગયેલા ત્યારે લગભગ રાત્રે 11:30 થયેલા, એ જમવાનું બાકી હતું. એ સહેજે આમ એક સંતથી બોલી ગયું કે ઘણું મોડું થયું, આપણે સહેજે બોલી જાય કે 11:30 થઈ ગયા, કારણ કે જમવાનું બાકી હતું. પેલા હરિભક્ત હસ્યા, એટલે અમે સંતોએ પૂછ્યું કે કેમ આમ હસ્યા, એ કે સ્વામી તમે 11:30 એમ મોડું થયું કહો છો, આ જ ઘરમાં આ જ રૂમમાં આ જ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 3:30 પધરામણી આવેલા. એટલે અમે કીધું હવે તો કંઈ બોલાય જ નહીં, ચૂપચાપ નીચું મોડું કરીને જમી જ લો, નીચું મોડું કરીને જમી જ લો, અમે કંઈ બોલાયું જ નથી. એટલે આવી રીતે સ્વામીએ હરિભક્તોને બધાને ખૂબ રાજી કર્યા છે. 157 પધરામણીઓ ગજેરા ગામમાં બીમાર હોય ને આ બધી પધરામણીઓ ચલાવે, એટલે આવી રીતે એક એક ઘરે જઈને સ્વામી આ બધો સત્સંગનો બાગ ખીલવ્યો છે. અત્યારે તો એમની દૈહિક ઘણી બધી પ્રતિકૂળતાઓ છે, રોગ છે, એટલે જઈ શકતા નથી. બાકી તો એમને અને બધો સમુદાય વધ્યો એટલે થઈ શકતું નથી, પણ મારી તો ઈચ્છા છે કે દરેકને હું મળું. તો જો આવી રીતે પોતાનો દેહ એમણે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. સંતોએ વાત કરી કે સ્વામી તમારે હવે પોપ જેવું કરવું, કે શનિ રવિ ખારી એક વખત આવી ગેલેરીમાં એપિયર થવું, આમ આમ કરી દેવું, આમ આમ કરીને આમ કરે એટલે એમાં વ્યક્તિગત દર્શન આવી ગયા, કથા વાર્તા આવી ગઈ, સભા આવી ગયું, બધું આવી ગયું. તે સ્વામી આમ જોઈ રહ્યા, પલંગ ઉપર બેઠા હતા રાત્રે પોટતી વખતે દાંત કાઢીને, અને આમ ઇનોસન્ટલી એક બાળક આમ જોતા હોય ને બધાને સમજોતા હતા, એટલે બધા બીજા બધા સંતો જે બીજા 2-4 ઊભા હતા વડીલ સંતો, એમને પણ ઉમેરો કર્યો, સ્વામી વાત બરાબર છે, તમારી ઉંમર થઈ, ઘણી પધરામણીઓ કરી, અને આમ આમ સ્વામી આમ જોઈ રહેલા. પછી બધાનું કહેવાનું પૂરું થયું એટલે સ્વામી કે જો જે સંપ્રદાયની જે રીત હોય એ પ્રમાણે સંપ્રદાય ચાલતા હોય, આપણી રીત જુદી છે. મહારાજના વખતમાં, મહારાજના વખતથી અત્યાર સુધી આપણે તો સંતોરી ભક્તોને હળવું મળવું એ આપણી રીત છે. અને પછી એકદમ ઇમોશનલ થઈને સ્વામી બોલ્યા, સ્વામી કે મેં શાસ્ત્રીજી મહારાજને 86 ઉંમર સુધી બંને પગે વાત અને ફરતા જોયા છે, ફરતા એટલે વિચરણ કરતા. મેં યોગી મહારાજને 78 ઉંમર સુધી ત્યાં વ્હીલચેરમાં બેસીને હરિભક્તોને રાજી કરતા જોયા છે, તો મારાથી પગ વાળીને બેસાય નહીં, અને હું બેસું તો મેં ગુરુની સેવા ના કરી કહેવાય. હવે આપણે જાણીએ છીએ કે એમને તો સેવા કરવામાં કાંઈ જ બાકી નથી, આમ ગજા ઉપરાંતની ને હદ ઉપરાંતની એમણે બધી સેવાઓ કરી છે, પણ છતાં એમને અંતરમાં આવું એમ રહે છે કે મારે તો હજી દેહના છેલ્લા શ્વાસ સુધી 21 મે 1950 પોતાના ગુરુહરિને જે વચન એમણે આપેલું, જે પ્રતિજ્ઞા એમણે કરેલી છે, એમાં સાર ધાર શબ્દશ શું કામ અક્ષરશ એ સ્વામીશ્રીનું પાલન કરી રહ્યા છે, એ આપણને આજે તાદર્શ દેખાય છે. તો આટલું બધું ભક્ત વત્સલપણું જેવું શ્રીજી મહારાજનું હતું એવું પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજનું આપણને દેખાય. અને એ ભક્ત વત્સલપણાના દાવે હરિભક્તોના બધાના નાના મોટા પ્રશ્નો હોય, એના વ્યવહારિક સાંસારિક કૌટુંબિક બધા પ્રશ્નો હોય, એમાં પૂરેપૂરો રસ લઈ અને એ કોઈક રીતે જો એ પ્રશ્નમાંથી મુક્ત થાય તો વધારે સારી રીતે ભગવાનનું ભજન ભક્તિ કરી શકે, એ હેતુથી મહારાજના વખતથી આપણા સંપ્રદાયની આ રીત છે કે આપણી ગુરુ પરંપરા છે એ આપણા વ્યવહારિક પ્રશ્નોમાં પણ રસ લે છે. બાકી એ તો ત્યાગી છે પ્રમુખ સ્વામી મહારાજ, સંસાર એમને છોડી દીધો છે, પછી આપણે દુકાન લેવી કે નહીં, બિઝનેસ લેવો કે નહીં, અને અહીંયા લંડન દેશમાંથી અહીંયા વસવા આવવું કે નહીં, આપણા દીકરા દીકરીઓને શેમાં ભણાવવા કે નહીં, એના લગ્ન આવી રીતે કરવા ના કરવા જ ઠેકાણે, એ બધામાં વળી એમને રસ શું હોય, એ તો ત્યાગી છે.
પણ છતાં એ રસ લે છે એટલા માટે કે આપણને જો એ પ્રશ્નનું સમાધાન મળી જાય અને આશીર્વાદ મળી જાય.

અને સારું કાર્ય થઈ જાય એ આ પ્રશ્નમાંથી મુક્ત થઈ જાય તો સારી રીતે ભજન ભક્તિને મહારાજને રાજી કરી શકે એવી ભાવનાથી એ પોતે આ રસ લેતા હોય છે. આ ઉત્તર આ પ્રશ્નના સંદર્ભમાં એ સ્વામીશ્રીએ પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સને 1985 લંડનમાં જ આપેલો કે એટલે અમે રસ લઈએ છીએ. પણ જો મહારાજ પણ આવી રીતે ખૂબ અંગત રસ લેતા, મહારાજ ત્યાં કચ્છ પ્રદેશમાં વિચરણ કરતાં કરતાં ભચાઉ પધાર્યા, ત્યાં લાધાજીના પત્ની માતાજી, લાધાજી તો ધામમાં ગયેલા, એમણે મહારાજને ખોળો પાથરીને વાત કરી અને આમ હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, મારા ચારેય દીકરાઓ છે, એમના લગ્ન થઈ ગયા, એમના ઘરે પણ બધો સંસાર છે, પણ એ બન એ ચારેય જણા વ્યવહારમાં બહુ સમજતા નથી. સત્સંગ ખૂબ સારો છે પણ વ્યવહારમાં બધા ઓછું સમજે છે અને હવે ભાગ પાડવાનો સમય આવ્યો છે, જો તમે થોડોક રસ લો અને ભાગ જો પાડી આપો તો બહુ સારું, નહીં તો ચારેય છોકરાઓ ઝઘડી મરશે, એને લઈને સત્સંગ પણ ચૂથાઈ જશે. મહારાજ કે આપણે હમણાં રાત્રે થાળ થઈ જાય, જમી લઈએ અને પછી બેસીએ. એટલે માતાજી કે બહુ સારું, અને પછી થાળ જમીન મહારાજ બેઠા, માતાજીને બેસાડ્યા, એ ચારેય ભાઈઓને બેસાડ્યા અને એક બે વડીલ હરિભક્તો, એ કાકાભાઈ રોજકાર અને પૂંજાભાઈ હતા, એમને પણ જે સમજુ અને ઠરેલ હરિભક્તો એમને પણ બેસાડ્યા સાથે. અને મહારાજે કીધું કે તમે બોલતા જાઓ અને પૂંજાભાઈ લખતા જાય કે કયા કયા તમારી મિલકત છે, તમારી ખેતર, તમારું ખેતર હોય, મકાન હોય, બધું લખાવો, નકદ કેટલી છે, ઘરેણા કેટલા છે. એટલે બધાની હાજરીમાં આખું લિસ્ટ તૈયાર મહારાજે કરાવડાયું અને પછી બધાને પૂછ્યું, ચારેય ભાઈઓને અમને માતાજીને, કે આમાં તમારી બધી માલ મિલકત બધું આવી ગયું? તો કે હા મહારાજ, બધું જ આવી ગયું. મહારાજ કે બરાબર ને, હવે કોઈ કંઈ છુપાવતું હોય, કોઈને બીજી ખબર હોય એવું નથી ને? તો કે ના મહારાજ નથી. મહારાજ કે સારું, મારી પાસે લાવો. અને કાગળિયું મહારાજ આખું લિસ્ટ હાથમાં લીધું અને મહારાજ એમાં 1, 2, 3, 4 એમ કરતા ગયા. 4 ભાગ મહારાજે જાતે પાડ્યા. પછી કોઈક જગ્યાએ આંકડો લખ્યો કે 1, પાછું ભૂસીને એમ 1 નીચે લખે. એટલે એમ કરતાં કરતાં આખું પાનું ભરાઈ ગયું અને મહારાજે 4 ભાગ સરખા કર્યા. અને પછી 4 લિસ્ટ જુદા કાકાભાઈને કીધું કે તમે બનાવો. એ 4 લિસ્ટ જુદા બનાવ્યા. પછી મહારાજે 4-4 લિસ્ટ બધા વાંચી સંભળાવ્યા પોતે. મહારાજ કે હવે તમને ચારેયને અને તમારા માતાજીને અને તમારા ઘરના ચારેય વહુઓ છે એમને દેખાડી દો. બધા એમ કે ના, 4 ભાગ સરખા પડ્યા છે, પછી આપણે કોને કયો ભાગ એ નિર્ણય કરીએ. એટલે બધા કુટુંબીજનોને પાછા અંદર મોકલ્યા. મહારાજ તો ત્યાં બેસી રહ્યા અને બધા ભેગા બેસીને 4-4 ચિઠ્ઠીઓ વાંચી અને બધાને સંતોષ થયો, બરોબર 4 ભાગ સરખા પાડેલા છે. એટલે પછી મહારાજ પાસે બધા આવ્યા અને મહારાજને કહ્યું, મહારાજ બરોબર છે, અમને બધા કુટુંબીજનોને સંતોષ છે, 4 ભાગ તમે સરખા પાડ્યા છે. મહારાજ કે હવે બનાવો ચિઠ્ઠી. અને નાની ચિઠ્ઠીમાં 1, 2, 3, 4 ચિઠ્ઠીમાં લખ્યું અને મહારાજે પોતે જ જાતે જ આમ શફલિંગ કરીને આમ ચિઠ્ઠી ઉડાડી. મહારાજ કે હવે ઉપાડો, જેને જે ભાગ આવે લઈ જાઓ, સરખા ભાગ જ પડેલા છે, એટલે જેને જે ભાગ આવે તમે ઉપાડો. એ ચિઠ્ઠી ઉપાડી અને 1, 2, 3, 4 પ્રમાણે ચારેય ભાઈઓને ભાગ કરી આપ્યો. ચારેય ભાઈઓના આંખમાં આંસુ આવી ગયા અને માતાજી તો એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા કે મહારાજ, તમે મારા દીકરાઓનો બધો સત્સંગ સાચ્યો, નહીં તો વ્યવહારમાં આ લોકો બહુ સમજતા નહોતા અને ભાગ પાડવામાં જો ઝઘડી પડત તો બધાનો સત્સંગ જતો રહેત. એટલે મહારાજને આમ ખૂબ આભાર માનીને મહારાજને આમ પંચાંગ પ્રણામ કર્યા. ત્યારે કુકડો બોલ્યો, સવાર પડી ગયેલી, રાત્રે મહારાજ જમીને 8, 8:30 વાગે બેઠા છે, સવારે 5 વાગે એ મહારાજ એક પલાઠીએ બેસીને આ ભાગ પાડીને ઊભા થયા. ઊભા થઈને સીધું જ દાંતણ હાથમાં પકડ્યું. આખી રાત બેસીને મહારાજે આ 4 ભાઈઓના ભાગ પાડી આપેલા. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ ભક્ત વત્સલપણાના દાવે કેટલા બધા હજારો કુટુંબ આજે સત્સંગમાં છે એના વ્યવહારમાં ઘણો બધો રસ લઈ અને મહારાજે એમને વ્યવહારની બધી સ્વામી અનુકૂળતા કરી આપી છે. અને ઘણા બધા ફેમિલી તો આપણે એમ કહી શકીએ કે તે એક્ઝિસ્ટ બીકોઝ ઓફ પ્રમુખ સ્વામી. પ્રમુખ સ્વામીના લીધે એમનું અસ્તિત્વ છે, બાકી તો વેરણ છેરણ થઈ ગયું તે કુટુંબ. કેટલી બધી તકલીફ હોય કુટુંબોમાં હોય. હમણાં જ ગઈ સાલ 2004 સાલમાં સ્વામીશ્રી ત્યાં પધાર્યા અમેરિકા, ત્યારે ન્યુયોર્કમાં એક કુટુંબના ભાઈઓનો ઝઘડો હતો. એ લગભગ 3 કે 4 ભાઈઓ એમના ભાગ પાડવા માટે અને એમને સમજાવવા માટે 6 દિવસ સુધી સળંગ 1-1 કલાક બેઠા અને 6 દિવસે એ 6 કલાકની આમ બધી ટોટલ એ મિટિંગ પૂરી થઈ અને સ્વામીએ બધું અનુકૂળતા કરી આપી. ત્યારે ચારેય ભાઈઓને એમ થયું કે જો સ્વામી ન ભળ્યા હોત તો કોઈ રીતે આ ભાગ પડત નહીં. એમના પિતાશ્રી તો એકદમ ગળગળા થઈ ગયા અને આમ રડીને સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું કે સ્વામી, તમે અમારા ઘરનો બધો સત્સંગને વ્યવહાર સાચ્યો, બાકી તો આ ભાઈઓના ભાગમાં તો બધું વેરણ છેરણ, કુટુંબ આખું સ્પ્લિટ થઈ જવાનું હતું અને ભાઈઓમાં પણ, એટલે ચારેય દીકરાઓના વહુઓમાં પણ ખૂબ ઝઘડો થઈ જાત, પણ આ તમે સાચ્યું. તો જો આવી રીતે આપણે અત્યારે હરિભક્ત હાજર હોય એટલે આપણે નામ આપતા નથી, પણ આવી રીતે મહારાજ જેમ એ હરિભક્તોના વ્યવહારની ખૂબ ચિંતા કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોના વ્યવહારની આટલી બધી ચિંતા કરી. એમનું એક ભક્ત વત્સલપણું છે કે એમને ભજનમાં અનુકૂળતા થઈ શકે
એટલા માટે. અને સ્વામીશ્રીને અહીંયા જ રેમન્ડ વિલિયમ્સે બહુ જ સરસ પ્રશ્ન પૂછેલો કે તમે તો બહુ નાની ઉંમરે ત્યાગી થયા છો, તમે લગ્ન કર્યા નથી એટલે તમને કોઈ સંસાર વ્યવહારની એટલે કે બૈરા છોકરાના પ્રશ્નની કંઈ જ ખબર નથી, તમે કંઈ નોકરી ધંધો કે વેપાર પણ નથી કર્યા એટલે તમને એ સંબંધી પણ કંઈ વાત ખબર નથી, તો આટલા હજારો લોકો તમારી પાસે આવે છે અને આવી જ મૂંઝવણો ઠાલવે છે, આવા જ પ્રશ્નો રજૂ કરે છે, અને તમે પ્રેમથી છૂટથી માર્ગદર્શન આપો છો કે આમ આશીર્વાદ છે, વાંધો નહીં દુકાન વેચી કાઢ, આશીર્વાદ છે, લગ્ન કરી નાખ, નથી કરવું આ તું રહેવા દે, હા ના હા ના હા ના જ કરો છો સવારથી ઉઠીને. અને અત્યારે જો ને સ્વામીનું પોઝિશન જ એવી છે, સવારથી ઉઠીને એમને ડિસિઝન જ આપવાના. અને આપણે કહી શકીએ કે આપણે સભામાં બેઠા છીએ એ આપણે બધા જ ભેગા થઈને આપણી જિંદગીમાં જેટલા નિર્ણયો લેશું એટલા તો પ્રમુખ સ્વામી એક અઠવાડિયા મળે છે આ ઉંમરે પણ. એટલે એટલા બધા સવારથી ઉઠી એમને હા ના જ કરવાની, અને કેવા ગંભીર પ્રશ્નો સ્વામીશ્રી પાસે આવતા હોય છે. અને આપણને પ્રશ્નો સાંભળીએ ને તો આપણને એમ થાય તમારા આપણા બધાના જ પ્રશ્નો હોય છે, કે બીજી કોઈ વ્યક્તિ હોય ને તો ગાંડા થઈ જાય. સંત સ્વામી જેમ કહેતા કે કોઈને એમ થાય કે હું ગાદીએ બેસું મજા આવે એવું છે, આટલા આખો લોકો આમ હાથ જોડે જય બોલાવે, પણ પ્રમુખ સ્વામીની જગ્યાને બેસાડ્યો તો અડધો કલાકમાં ગાંડો થઈ જાય, ચક્કર ફરી જાય. અને વિવેક સાગર સ્વામીની ઇન્ટરવ્યૂમાં મેં બાપાની હાજરીમાં ત્યાં વિદ્યાનગરમાં યુવકોએ પૂછેલું કે તમે આટલા વર્ષોથી સ્વામીની સાથે છો, એક ગુણ તમને કયો સ્પર્શી ગયો છે? ત્યારે વિવેક સાગર સ્વામી એકદમ આંખમાં ઝરઝડી આવી ગયેલા, અને સ્વામીની હાજરીમાં જ બધા સ્ટાફના સંતોનો ઇન્ટરવ્યૂ હતો સાયમ સભામાં, ત્યારે બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજની માનસિક સ્થિરતા, એમની જે ગજબની મેન્ટલ સ્ટેબિલિટી છે ને, કેટલા દ્વંદ્વોની વચ્ચે એક સ્થિર રહી શકે છે, નિર્ણય આપી શકે છે, એમની ગજબની સ્થિરતા છે. પણ રેમન્ડ વિલિયમ્સે આ પ્રશ્ન પૂછેલો, પણ આવા પ્રશ્નોની વચ્ચે સ્વામી કેવા સ્થિર રહી શકે છે? પણ એ પ્રેમથી આ બધું માર્ગદર્શન આપણને હેતથી પ્રેમથી બધું જ પૂછે છે, બધું જ. તમે એમ કહો દુકાનનું પૂછો એટલે આગળ પાછળ બધું પૂછે, કેટલો ધંધો થાય છે, કોણ વેચનાર છે, કેટલા વર્ષથી દુકાન ચાલે છે, શું અંદર માલ વેચો છો, બીજા શું શું સ્કોપ છે, ત્યાં આજુબાજુ બીજી એવી દુકાનો છે કે નહીં, એમનું ક્વેશ્ચન રાખવું શરૂ થાય છે ને. એક પ્રશ્ન લઈને જાઓ એટલે તમને સામે 10 પ્રશ્ન પૂછે, આમ આપણને એમ થાય કે આટલા તો મેં નહોતા વિચાર્યા. પણ એ જો સ્વામીના જીવનની એક આ વિશેષતા છે. એક સેમ્પલ પ્રશ્ન રજૂ કરું, તમે જો જવાબ આપજો આમાં શું થાય. કોક એમ કહે કે મારે ટ્રાન્સફર લઈને અહીંયાથી મારે ગવર્મેન્ટ જોબ છે ને અપ કન્ટ્રીમાં ક્યાંક જવાનું છે, અને આવી રીતે પ્રોબ્લેમ એ છે કે મારા દીકરા દીકરીઓ અહીંયા કોલેજમાં સ્કૂલમાં ભણે છે, અને ઇમ્પોર્ટન્ટ યર્સ છે, બધા કરિયર ઓરિયન્ટેડ યર્સ છે, જો હું અત્યારે ટ્રાન્સફર લઈને જઉં તો આ છોકરા છોકરીને ભણવામાં ડિસ્ટર્બ થાય એમ છે, અને ટ્રાન્સફર લઈને ના જઉં તો ફરી વખતે ટ્રાન્સફરને પ્રમોશન મને એ 7 વર્ષે મળશે, અને પ્રમોશનની ખૂબ જરૂર છે, પગાર વધારો થાય એની માટે, સામે દીકરા દીકરી પાછળ એકલા રહી શકે એમ નથી, કોઈ સગાવાળા નથી, ક્યારે એવું એ પ્રશ્ન છે, તો હું શું કરું, ટ્રાન્સફર લઈને જઉં કે ના જઉં? બોલો. આ તો પેલો વ્યક્તિ પ્રશ્ન રજૂ કરે ને તો સ્વામી એમ કહેવાનું કે એમ કર હું વિચારું, તું એમ કર એમ 9 વાગે ને રાત્રે મને 9 વાગે એવું કહેવાય, રાત્રે 9 વાગે એના જેવા 25 લાઈનમાં ઊભા જ છે, અને અત્યારે રજૂ કરે છે એની પાછળ 25-35ની લાઈન બધી આવી જ છે, સીધો ફોન સ્વામી પર આવે કે સ્વામી મારી દીકરીનું લગ્ન કરવાનું હતું ને એક જગ્યાએ ઠેકાણું જોયું છે, આમ આપણા પેલા આમ જ્ઞાતિ પ્રમાણે પેલું જ છે, થોડું ઊંચનીચ થાય એવું છે, પણ આવી રીતે છોકરો આ કમાય છે, આવી રીતે છે, એકનો એક દીકરો છે, એ લોકો આમ રહે છે, એના ફાધર ધામમાં ગયેલા છે, અને આપણે દીકરી આટલું ભણે, છોકરો થોડો ઓછો ભણેલો છે, પણ એના એક તો ધંધો છે, અને આ રીતે અમારી દીકરીને થોડું ગમે છે, અમારા વડીલોને પહેલાં છે, વડીલો બે મળ્યા છે અને વાતચીત થઈ છે, હા વિધિન 3 મિનિટ્સ ઈ ડિસ્ક્રાઇબ્સ ધ હોલ કેસ, અને સ્વામી ફોન ઉપર કહે હા આશીર્વાદ છે, વાંધો નહીં કરી નાખો, ભલે આશીર્વાદ છે, જે સ્વામી ફટ મૂકી દેવાનું, લો આવા ડિસિઝન તને સવારથી રાત સુધી કેટલા આપવાના. હવે સ્વામીએ તો જોયા તો ના હોય બે, અને જોયા તો પેલા છોકરાને જોવે, પેલી બાજુ જોયું જ ક્યાં હોય, ઊંચું નીચું કાળું ધોળું કશું જોયું ના હોય સ્વામીએ તો. અને સ્વામીએ બધા ડિસિઝન આપવાના, ખબર છે કેટલી મોટી રિસ્પોન્સિબિલિટી. દુનિયાના કોઈ ધર્મગુરુ પોતાના આશ્રિત ગ્રહસ્થોની આ જવાબદારી લેતા નથી, હા અત્યારે કોઈ નથી લેતા, ધે ડોન્ટ રિસ્ક ઇટ, ઇટ ઇઝ અ રિસ્ક ઓફ લુઝિંગ ધ ફેલોશિપ, ખબર છે આ જોખમ છે કે આશીર્વાદ આ દુકાન ચાલશે ને ખોટમાં ગઈ તો પેલો તો આઈને તરત પાછો બાખડે સ્વામી જોડે, ખબર છે. એટલે કે જે તે ધર્મગુરુ સાથે, પણ સ્વામી એકદમ છૂટથી આટલો વ્યવહારમાં રસ લે છે. વી કેન કોન્ફિડન્ટલી સે કે સ્વામી માઇટ હેવ ગિવન મોર ધેન 2 મિલિયન ડિસિઝન્સ ઇન હિઝ લાઈફ ટાઈમ, 20 લાખથી વધારે નિર્ણયો આપ્યા હશે. રેમન્ડ વિલિયમ્સે પૂછ્યું કે તમે કયા આધારે આ નિર્ણયો આપો છો એકદમ છૂટથી, પાછા પ્રેમથી લોકોને વિશ્વાસ એટલે તો આવે છે, બાકી કોક વખત આપણને ખોટા અનુભવ 2-4 કરવા થાય ફરી કદાચ સ્વામી પૂછવા જાય, પણ કેટલા બધાને એમાં હૂંફ છે, એમાં પોતાની પ્રગતિ દેખાણી છે અને થઈ છે, અને સર્વ પ્રકારે પોતાનું શ્રેય થયું છે, એટલે વારે વારે સ્વામી પાસે જાય છે. ત્યારે આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીશ્રી એમ સહજ બોલ્યા, સ્વામી કે મને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે મનોમન હું મારા ઈષ્ટદેવ મહારાજને પ્રાર્થના કરું છું કે આજે આ બિચારો દુખિયારો આવ્યો છે તો એનું જેમ સારું થાય એમ મને સુજાળો, અને પછી ભગવાન મને જે સુજાડે હું બોલી જઉં છું, આમાં હું મારી બુદ્ધિ વાપરતો નથી. એનો મતલબ શું થયો કે આપણી સાથે મહારાજ સાક્ષાત વાત કરે છે, મહારાજ જ એ આપણી સાથે
બોલે છે. તો આવી રીતે સ્વામી આપણા પ્રશ્નોનું માર્ગદર્શન કરી આપે છે. છેલ્લી વાત આપણે કરીને પૂરી કરીએ કે ઇમિડિયેટલી નેક્સ્ટ ક્વેશ્ચન કે તમે આટલા બધા નિર્ણયો આપ્યા છે એમાં તમને ક્યારે પસ્તાવો થયો છે કે મેં આને કીધું કે આ દુકાન વેચી નાખ, વાંધો નહીં, આશીર્વાદ છે. પછી આમ જતો પાછળ તમને એમ થાય કે મેં આને ખોટું કીધું, આ દુકાન વેચવાના દુઃખી થઈ જશે, એવું તમને થાય છે ને? તમે તો ધડ સવારે 9 થી 9:30માં 100-150 જાય, બપોરે 1 થી 1:30માં 100-150 જાય, અને રાત્રે 9 થી 9:30માં બીજા 150-200 જાય, 300-400 તો ફેરવી નાખે છે સવાર સુધી, સવારથી રાત સુધીમાં આમ ઉલટ સુલટ હાઉસ શોપ બિઝનેસ ધંધો બધું કેટલું કરી નાખે. તો કે તમને કોઈ દિવસ પસ્તાવો થાય છે? હવે આપણને આ પૂછ્યું હોય કે તમારા જીવનમાં જેટલા નિર્ણયો લીધા છે એમાં તમને પસ્તાવો છે, એવું પૂછ્યું હોય તો આપણે એમ કહીએ કે ક્યારનો કહું, ગઈકાલ સાંજનો, આજ સવારનો, હમણાં સભામાં આવતો હતો ને એક કહું, અહીં સુધી આવી જાઉં, વર્તમાન કાળ એકદમ પ્રેઝન્ટ ટેન્સ સુધી આવી જાય. અને ઘણા તો બિચારે જીવનમાં જે મુખ્ય નિર્ણય લીધો છે ને એમાં જ દુઃખી છે, કે તે દાડે વિડીયો કેમેરા અને ફોટોગ્રાફર હતો અને છાતી કાઢીને હાર પહેરી લીધો પણ ઉપાધિને પાર નથી, હા, તે દાડે ઉત્સાહમાં આવી ગયેલો, આમ છાતી કાઢીને કે પહેરાય દો હાર કહે છે, પણ તે દાડે ઉપાધિમાં ત્યારથી શરૂ થઈ. એટલે ઘણા તો જે જીવનનો બિચારે મુખ્ય નિર્ણય લીધા છે ને એમાં જ દુઃખી છે. જ્યારે આ પ્રશ્ન, ધીસ ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ટુ અ પર્સન હુ હેઝ ગિવન મોર ધેન 2 મિલિયન ડિસિશન્સ ઇન હિઝ લાઈફ ટાઈમ, 20 લાખથી વધારે નિર્ણય, આમ સ્પોન્ટેનિયસ નિર્ણય આપવાનો, આમ પેલાનો પ્રશ્ન પૂરો થાય જવાબ ચાલુ કરવાનો, સ્વામીએ શું કીધું? સ્વામી આમ એકદમ ભાવમાં આવીને કોન્ફિડન્ટલી, સ્વામી કે ક્યારેય નહીં, મને કોઈ નિર્ણયનો પસ્તાવો જ નથી થયો. દેટ મીન્સ ઇઝ નોટ અ હ્યુમન બિંગ, એ માણસ છે જ નહીં, એ ભગવાનનું સ્વરૂપ સાક્ષાત હોય ને તો જ પોતે કહી શકે કે મેં જે નિર્ણયો લીધા છે ને મને કોઈ પસ્તાવો જ નથી, બધું જ સાચું ને સારું છે. પણ એ આ ભક્તવત્સલપણાનો દાવો છે કે જે મહારાજ પોતે ભક્તવત્સલ હતા અને હરિભક્તોની સર્વ પ્રકારે સંભાવના રાખતા, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોની સર્વ પ્રકારે સંભાવના રાખે છે, એ જે મહારાજની કૃપા એ ભક્તવત્સલપણા રૂપે આપણી ઉપર વરસતી, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજની કૃપા પણ આ ભક્તવત્સલપણામાં આપણી ઉપર વરસે છે, એટલે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

ધર્મનંદનમહં વિચિંતયે ધીરે ધીરે વધીરે ગુરુ તુ

महाराजनी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। 1973 ની સાલમાં પરમજી પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા અને એ વખતે બાપાને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા જીવનની અંદર સૌથી વધારે યાદગાર પ્રસંગ કયો છે। એ વખતે પરમુજી સ્વામી બાપાએ એકદમ ત્વરાપૂર્વક કહ્યું કે જે દિવસે શાસ્ત્રીજી મહારાજ મળ્યા એમણે મને સ્વીકાર્યો અને મને સેવા કરવાની તક આપી એ મારા માટે યાદગાર અને મહત્વનો પ્રસંગ છે। પરમ પૂજ્ય સ્વામી બાપા એવું આપણને કહેવા માગે છે કે જે સમયે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના એમને દર્શન થયા, એમણે એમને સાધુ તરીકે સ્વીકાર્યા અને એમને આ BAPS સંપ્રદાયની સંસ્થાની સેવા કરવા માટેની તક આપી એમના માટે એક યાદગાર અને મહત્વના પ્રસંગ છે। પરમજી સ્વામી બાપા કેવળ બોલ્યા નથી, એમના જીવનની અંદર એમના પ્રત્યેક પળની અંદર એમણે આ સ્મૃતિ એ કાયમ રાખેલી છે। 1985 સાલમાં જ્યારે બાપાનો સુવર્ણ તુલા મહોત્સવ લંડનની અંદર થયો અને એ વખતે ભવ્ય સમારોહ થયો QPR સ્ટેડિયમની અંદર અને એ વખતે ઘણા બધા લોકો હજારોની સંખ્યામાં આ ઉત્સવનો લાભ લેવા માટે પધારેલા, આખો સમારોહ પૂરો થયો અને છેલ્લે બાપાના આશીર્વાદનો જ્યારે પ્રારંભ થાય છે ત્યારે સ્વામી બાપા કહે છે કે સૌ પ્રથમ આભાર મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો માનું કે જેમણે મને આ મનુષ્ય શરીર આપ્યું છે, બીજો આભાર મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજનો માનું કે જેમણે મને સ્વીકાર્યો સેવા કરવાની તક આપી તો આજે તમારા બધાની સામે હું ઊભો છું। 12 વર્ષ પૂર્વે પરમપૂજ્ય સ્વામી બાપાએ જે વાત કરી હતી કે મને મારા ગુરુએ સ્વીકાર્યો અને સેવા કરવાની તક આપી એ મારા માટે યાદગાર પ્રસંગ છે, જીવનના અતિ મહત્વના પ્રસંગ, એ પણ પરમપૂજ્ય સ્વામી બાપા એ સ્મૃતિને યાદ કરી શકે છે। પરમપૂજ્ય સ્વામી બાપા જો આ સ્મૃતિને યાદ કરી શકતા હોય તો આપણે એવું કહી શકીએ કે જે દિવસે આપણે આ સત્સંગની અંદર જન્મ લઈએ છીએ કે તા વર્તમાન ધારણ કરીને આપણે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને શરણે આવ્યા, જે દિવસે બાળ કાર્યકર સત્સંગ પ્રવૃત્તિએ મધ્યસ્થ કાર્યાલયે આપણને કાર્યકર તરીકે સ્વીકારીને મહોરછાપ મારી આપી, વરણી થઈ ગઈ અને આપણને ચાંદલો કરીને કાર્ય માટે નિયુક્ત કરી દીધા, એ આપણા માટે જીવનનો યાદગાર પ્રસંગ છે। કદાચ ઘણી વખત આપણને એ પણ યાદ નહીં હોય કે કઈ તારીખે કયા વર્ષની અંદર હું કાર્યકર તરીકે નિયુક્ત થયેલો, કેટલાક એવું કહેતા હોય છે કે જે સાલ વરસાદ બહુ પડ્યો હતો ને એ વર્ષે હું શિબિરમાં ગયો હતો અને ત્યારે મારી નિયુક્તિ થઈ હતી। ઘણી વખત આપણે સાલ ભૂલી જઈએ, તારીખ ભૂલી જઈએ, એ પ્રસંગને ભૂલી જઈએ છીએ અને એટલા માટે એ ગુરુના ઋણને અદા કરવા માટેનો વિચાર પણ આપણે ચૂકી જઈએ છીએ। ભુજની અંદર ભૂકંપ થયો અને એ વખતે આપણે સૌ જાણીએ છીએ પરમપૂજ્ય સ્વામી બાપા રજે રજ સેવા કાર્યથી માહિતગાર રહેતા હતા, અમદાવાદમાં બાપા બિરાજમાન હતા અને ભૂકંપ પછીના એ દિવસોની અંદર સંતો સખત મહેનત કરી સેવા કરી ગામે ગામ બધી વસ્તુઓ વિતરણ કરતા હતા। રોજ રાત્રે પરમપૂજ્ય સ્વામી બાપા 10:30 પછી આરામમાં જાય ટેલિફોનથી એ પ્રત્યેક સંતો સાથે એ કોન્ટેક્ટની અંદર રહીને શું શું ક્યાં ક્યાં વિતરણ કર્યું એ પૂછતા હતા। એક વખત લગભગ 10:45 પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ઉપર બાપાનો ફોન ગયો। એ વખતે બ્રહ્મવિહારી સ્વામીએ પોતે ભુજના રોડ ઉપર મોટરમાં બેસી અને બધું જોવા માટે નીકળેલા હતા અને એ સમયે બાપાનો ફોન આવ્યો કે અત્યારે શું પ્રવૃત્તિ ચાલે છે। બ્રહ્મવિહારી સ્વામી બાપાને કહે છે કે સ્વામી તમે જાગો છો? બાબા કે જાગવું પડે ને। અને પછી સ્વામી બાપાએ પૂછ્યું કે ક્યાં શું ચાલે છે, પણ બ્રહ્મિયારી સ્વામી સામેથી બાપાને કહે છે કે બાપા આ ભુજની અંદર ભૂકંપ થયો એને પાછું રિહેબિલિટેટ કરવા માટેની જવાબદારી એ ગવર્મેન્ટની છે, કલેક્ટર કમિશનર અને સરકારની છે, પણ અત્યારે 10:45 છે, ભુજની અંદર રાહત કામ કરવા માટે નિયુક્ત અધિકારીઓ પણ અત્યારે પોતપોતાના બંગલાની અંદર પલંગ ઉપર ઓઢી ઓઢીને સૂતા છે, જે વ્યક્તિઓ ઘવાયેલા છે જેણે ગુમાવેલું છે એ તમામ વ્યક્તિઓ પણ અત્યારે
કા પ્લાસ્ટિકના ટેન્ટમાં કા પતરાના ટેન્ટની અંદર અથવા તો રસ્તા ઉપર ઝૂંપડીઓ બાંધીને સૂતા છે, કેટલાક હિંમત કરીને મકાનની અંદર પણ સૂતા છે. જેને સહાય જોઈએ છે અને જેને સહાય કરવાની છે એ લોકો સૂતા છે, અને બાબા તમે કેમ જાગો છો? એ વખતે પરમપૂજ્ય સાંઈ બાપાએ કહેલું કે બધા સૂતા છે ને એટલે જ આપણે જાગવું પડે ને. એમના જીવનની અંદર ન કેવલ હરિભક્ત માટે, પ્રત્યેક સમાજની વ્યક્તિ માટે પણ ઋણ અદા કરવા માટેનો વિચાર કાયમ રહે છે. પરમપૂજ્ય સ્વામી બાપા કેવળ બોલ્યા નથી, એમણે આ સમાજ ઉપર અનંત ઋણ આપેલા છે. ખબર ક્યારે પડે કે જ્યારે સમાજની અંદર આટલી બધી પ્રવૃત્તિ, આટલા બધા બાંધકામ, આટલા બધા સેવા પ્રકલ્પો આપણા ચાલુ હોય એ તો આપણને ખ્યાલ આવે જ છે, પરંતુ જ્યારે બહારનો વ્યક્તિ કોઈ પ્રમાણ કરે ને ત્યારે ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજનું આ સમાજ ઉપર શું ઋણ છે. વર્ષો પહેલાં ધારીની અંદર એક સ્કૂલની અંદર પરમપૂજ્ય સ્વામી બાપાનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલો, અને એ વખતે એક જૈન એડવોકેટ ભાઈ દાણી એ પણ એ સભાની અંદર આવેલા હતા. એ વ્યક્તિનું જ્યારે પ્રવચન આવ્યું ત્યારે પ્રવચનની અંદર, બાપાના સાનિધ્યની અંદર, એ જૈન વ્યક્તિ, એ સ્વામિનારાયણ નથી અને જૈન એ બહુ ચુસ્ત હોય છે, સ્ટોન્જ હોય છે પોતાના ધર્મની અંદર, એ વ્યક્તિ એવું કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજના આ દેશ ઉપર અને દુનિયા ઉપર એટલા બધા ઉપકાર છે કે આપણા આખા દેશના, ન કેવલ દેશના, આખી દુનિયાના બધા જ જીવો, એટલે કે મનુષ્ય સમજો ને, એ મનુષ્ય પોતાની જીવતી ચામડી ઉતરડીને પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં અર્પણ કરે ને તો પણ એ ઋણ ચૂકવાય ને એવું છે. હવે આ તો જૈન બોલે છે. એક સમાજનો સમાજ સેવક વ્યક્તિ, એક એડવોકેટ, એડવોકેટ ક્યારે આવી કોઈ માટે પ્રમાણભૂતતા ન આપે, પરંતુ એ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ માટે જો આવું કહેતો હોય તો સ્વામીના કેટલા બધા ઋણ હશે? આટલા બધા ઋણ એ સમાજ ઉપર છે તો હરિભક્તો ઉપર કેટલા બધા હશે? આપણે વિચાર કરીએ તો બાપાના આપણા ઉપર કેટલા બધા ઋણ છે. એમણે આપણને સત્સંગમાં સ્વીકાર્યા. યોગીજી મહારાજ પોતે વાત કરે છે કે જો શાસ્ત્રીજી મહારાજ ન મળ્યા હોત તો 13% ભાવમાં ખપતા હોત, પત્તો ના પડત. યોગીજી મહારાજ જેવા પુરુષ જો આવું ગુરુ ઋણ પોતાના મનની અંદર ધારી શકતા હોય તો આપણને ક્યારે વિચાર આવે છે કે આપણને આ સત્સંગની પ્રાપ્તિ થઈ એ આપણા ઉપર બહુ મોટા ઉપકાર છે. વૈરાટ બ્રહ્મા સ્તુતિ કરે છે 50 વર્ષ અને 150 દિવસ સુધી કે હે પુરુષોત્તમ નારાયણ, તમારા મને દર્શન થાઓ. અને સ્વામી એમની વાતોમાં કહે છે કે એમને દર્શન ન થયા અને આ લોકમાં આપણને બધાને થયા. ક્યારે આપણને વિચાર આવે છે કે એ શ્રીજી મહારાજનો આપણા ઉપર અનંત ઋણ છે, ઉપકાર છે? પ્રમુખ સ્વામી મહારાજે આપણને એમના શરણોની અંદર સ્વીકાર્યા, મેડિકલ કોલેજની અંદર પણ આપણને એડમિશન મળે ને આપણને એકદમ કૃતાર્થ થઈ જતા હોઈએ એવું અનુભવાય છે. અરે ડોનેશન લઈને આપે ને તો પણ એ વ્યક્તિ આપણને ભગવાન જેવો લાગે છે. અને પ્રમુખ સ્વામી મહારાજે આ બ્રહ્મ વિદ્યાની કોલેજની અંદર, મુક્તિની કોલેજની અંદર, અક્ષરધામમાં જવા માટેના એક ભગીરથ કાર્યની અંદર આપણને જોડી દીધા. આપણને ક્યારે લાગે છે કે પરમપૂજ્ય સ્વામી બાપાના આપણા ઉપર અનંત ઉપકાર છે, ઋણ છે? જો આ વિચાર આવે ને તો ઋણ અદા કરવા માટેનો વિચાર આવે. શ્રીજી મહારાજે પ્રથમના 10મા વચનામૃતમાં કહ્યું છે કે કર્યા કૃતને ન જાણે એને કૃતજ્ઞની જાણો. એટલે કે ભગવાન અને સંતે આપણા ઉપર જે અનંત ઉપકારો કર્યા છે એને આપણે જો ન સમજીએ, ચૂકવવા માટેનો પ્રયત્ન ન કરીએ તો આપણા જેવો કૃતજ્ઞ કોઈ નથી. આપણે અનંત સેવા કરીને સ્વામીને રાજી કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. આપણે એવું નથી કે કૃતજ્ઞ છીએ, આપણે કૃતજ્ઞ છીએ. પરમપૂજ્ય સ્વામી બાપાના ઋણને આપણે સમજીએ છીએ કે સ્વામીએ આપણને સ્વીકાર્યા, સ્વામીએ આ સેવા આપી, બાપાએ મારા પ્રત્યેક પ્રશ્નોની અંદર રસ લઈને સમયે સમયે પોતે સ્વયં સદગુરુ સંતો દ્વારા, સંતો દ્વારા, કાર્યકરો દ્વારા આપણને માર્ગદર્શન આપ્યું છે. આપણા સંતાનોના રક્ષણ માટે બાલ મંડળોની અંદર એમણે સંસ્કારોની ગંગોત્રી વહાવી છે. જ્યારે જ્યારે કોઈ પણ આપત્તિ આવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આપણી પડખે ઊભા રહ્યા છીએ એ આપણે બધા જ જાણીએ છીએ. 95ની સાલમાં અમૃત મહોત્સવ વખતે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી સ્વયંસેવકોના પ્રસંગો એકત્ર કરવાની સેવામાં હતા, અને એ વખતે રોજ સવારે બાપા નાસ્તો કરે એ વખતે પ્રસંગોની રજૂઆત કરતા હતા કે સ્વામી આ બધા કાર્ય કરો, કેવી રીતે સેવા કરે છે, કેવા ધર્મ નિયમ પાળે છે, કેવી રીતે આવ્યા છે. હવે આપણા માટે તો મુંબઈ છે ને એ દૂર દેશાવર કહેવાય, કાઠિયાવાડના લોકો માટે બિચારો પોતાના ગામમાંથી આજુબાજુના જિલ્લામાં પણ ના ગયો હોય એ મુંબઈ તો ક્યારે પહોંચે. કેટલા એવા હતા અમારે 2-3 સાધકો પાર્ષદો જ્યારે અમૃત મહોત્સવની સેવામાં ગયા ત્યારે એવું કહેતા હતા કે પહેલી વખત ટ્રેનમાં બેઠા, હવે સાધકમાં આવી ગયેલા,
પહેલી વખત ટ્રેનમાં બેઠેલા અને એણે વાત કરેલી કે ગામમાંથી પહેલી જ વખત સારંગપુરમાં હું આવેલો, ક્યાંય ગયો જ નહોતો. હવે સાધક ન ગયા હોય, પાર્ષદ ન ગયા હોય તો આપણે તો ક્યારે ગયા હશું, અને કદાચ ગયા પણ હોઈએ, પરંતુ ત્યાં આગળ સ્વયંસેવકોના મનની અંદર એવી ભાવના હતી કે બાપાનું ઋણ ચૂકવવું છે, એટલે એ બધા તત્પર થઈને વ્યાજે પૈસા લઈને કરજ કરીને કંઈક ગીરવે મૂકીને એ બધા સેવા કરવા માટે ગયેલા. એ બધા પ્રસંગોની હારમાળા બ્રહ્મદર્શન સ્વામી બાપાને કહેતા હતા અને સ્વામીએ 4-5-6 દિવસ સુધી આવા પ્રસંગોની હારમાળા સાંભળી અને સ્વામીનું હૃદય દ્રવી ગયું. પરમજે સ્વામી બાપાએ નાસ્તા પછી બ્રહ્મદર્શન સ્વામીને બોલાવ્યા અને કહે છે કે બ્રહ્મદર્શન આવા કેટલાક હશે તપાસ કરો. એમણે ફોડ નથી પાડ્યો. શાના માટે? સ્વામીએ કહ્યું કે તમે તપાસ કરો કે આવા કેટલાક છે. અને પછી બ્રહ્મદર્શન સ્વામી મિશન બનાવ્યું કે ભાઈ કેટલાક છે આવા, અને તપાસ કરતા ખબર પડી કે આવા તો અસંખ્ય છે, કે જે વ્યાજે પૈસા લઈને આવ્યા છે, નોકરી છોડીને આવ્યા છે, કરજ કરીને આવ્યા છે, ગીરવે મૂકીને આવ્યા છે. અને જ્યારે લિસ્ટ બાપાની પાસે આવ્યું, સ્વામી અત્યંત દ્રવિત થઈ ગયા. પોતે કરેલા ઉપકારને ચૂકવવા માટે હરિભક્તો જ્યારે ઋણ ચૂકવવા માટે સેવા કરવા આવે છે, તો પણ પ્રમુખ સ્વામી મહારાજ એના ઉપર હજુ પણ ઉપકાર કરવા માટેનો વિચાર કરે છે. સ્વામી કહે છે કે બ્રહ્મદર્શન મધ્યસ્થ કાર્યાલયને બોલાવીને બાપા કહે છે કે આપણે આ બધાને સહાય કરવી છે. જેટલા લોકો કરજ કરીને આવ્યા છે, ઉધારે પૈસા લઈને આવ્યા છે, એ બધાને આવવા જવાની ટિકિટના પૈસા આપણે આપવા છે. અરે ભાઈ, સેવા કરવા તમારી આવે છે, એમના ખપે, એમના ગરજે, અને ઋણ ચૂકવવા માટે આવે છે. હવે એમને કંઈ થોડી સહાય કરવાની હોય, અને સહાય કરીએ તો કેટલું ઋણ વધતું જાય. પણ સ્વામી એ ઋણનો વિચાર નથી કરતા. સ્વામી કહે છે કે ના, આપણે એમની સેવા કરવી છે. પરમુજ્ય સ્વામી બાપા યોગી શતાબ્દી મહોત્સવની અંદર છેલ્લે કહે છે, સ્વયંસેવક સભાની અંદર, કે તમને બધાને કરોડ કરોડ દંડવત કરીએ તો પણ ઓછા છે, શું આપણે સેવા કરેલી. અમૃત મહોત્સવ, શતાબ્દી મહોત્સવ, દિલ્હી અક્ષરધામ મહોત્સવની અંદર આપણે સેવા કરવા માટે ગયા. આપણને સૌને ખબર છે, બાપાએ આજ્ઞા જ કરી રાખેલી ભંડારી સંતને કે ચોખ્ખા ઘીની અંદર જ બધું બનવું જોઈએ. સ્વામિનારાયણ ઘી જોયું જ નથી, ચોખ્ખું ઘી, અને એની અંદર બબ્બે મિષ્ટાન ક્યારેક આવે, એની અંદર ફરસાણ હોય, બબ્બે 3-3 શાક હોય, રોટલી ચોપડેલી ચોખ્ખા ઘીની અંદર હોય. અને હરિભક્તો સ્વયંસેવકો બધા કહે છે કે આવો ઉત્સવ તો ન ભૂતો ન ભવિષ્યથી, ભવિષ્યમાં કદાચ થાય પણ ન ભૂતો. અત્યાર સુધીના સત્સંગમાં સેવાઓ ઘણી કરી પણ આવો ઉત્સવ એક પણ નહીં. હવે આટલી બધી સેવા કરી છે આપણે, તેમ છતાંય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે હું તમને બધાને હાર પહેરાવું. અમૃત મહોત્સવમાં કહે છે, શતાબ્દી મહોત્સવ અને અક્ષરધામ ઉત્સવની અંદર બાપા કહે છે કે તમને બધાને અક્ષરધામ અમે ભેટ આપીએ છીએ. કેટલું ઋણ એમનું આપણા ઉપર છે, તેમ છતાં પણ એમને વિચાર કાયમ રહે છે કે હજુ પણ હું ઉપકાર કરું, હજુ પણ હું એમની સેવા કરું. જો આ આપણા ગુરુની સમજણ છે, એની સામે આપણે ગુરુ દક્ષિણા કઈ રીતે અર્પણ કરવાની છે, તો એમના જેટલા પણ સંકલ્પો છે ને, એ સંકલ્પોની અંદર જ્યારે આપણે સામેલ થઈ જઈએ તો એ સૌથી મોટી ગુરુ દક્ષિણા છે. આપણે સૌ વિચાર કરીએ છીએ કે આપણે બાપાને રાજી કરવા છે, એમના માટે ખપી જવું છે, એમના માટે હોમાઈ જવું છે, પરંતુ જ્યારે એમના સંકલ્પો, એમને સિદ્ધ કરવા માટેના જે પ્રયત્નો છે, એની અંદર આપણે સંપૂર્ણપણે જોડાઈ જઈએ, એ સૌથી મોટી ગુરુ દક્ષિણા છે. શ્રીજી મહારાજ ધોરાજીની અંદર એવું કહે છે કે આપણે એક એક સાધુની પાસે લાખ લાખ માણસ ફરે ત્યાં સુધી સત્સંગ કરાવો છે. શ્રીજી મહારાજ કહે છે કે 100 કરોડ મનવારો ભરીને અમે લઈને આવ્યા છીએ, એટલા મનવારોની અંદર જીવો ભરીને જવા છે, એટલા જીવોનું કલ્યાણ કરવું છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ ગુંજતું કરવું છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ 1964 સાલમાં વલ્લભ વિદ્યાનગરની અંદર કહે છે કે 500 વર્ષની અંદર પૃથ્વીના ખૂણે ખૂણે અક્ષર પુરુષોત્તમનું ભજન થતું હશે. અને એ જ યોગીજી મહારાજ 68 સાલમાં કહે છે કે 1 લાખ સાધુ કરવા છે. 700 તો સંકલ્પ કરેલો, પણ 68 સાલમાં ગોંડલમાં ફરી પાછો સંકલ્પ કરે છે 1 લાખ સાધુ કરવા છે. આજે આપણી કમ્યુનિટી લગભગ 10-11 લાખની મેક્સિમમ ગણીએ, BAPSના આશ્રિતોની, એની સામે સંતો કેટલા છે? 840-850. એટલા સંતોની સામે 10 લાખ હરિભક્તો છે. જ્યારે 1 લાખ સાધુ થશે ત્યારે ગણતરી કરો કે ક્યાં પહોંચ્યો હશે હરિભક્તોનો સમુદાય. આ એમનો સંકલ્પ છે કે આપણે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ ગુંજતું કરવું છે. એ સંકલ્પ સિદ્ધ કરવો એ આપણો ગુરુ દક્ષિણાનો એક બહુ મોટો આયામ છે. ભગવાન સ્વામિનારાયણ એ પોતે ગોપાળાનંદ સ્વામીને કહે છે સ્વપ્નાની અંદર ઠોંઠ મારીને કે કેમ અમારું પુરુષોત્તમનું પ્રવર્તાવતા નથી.
એના માટે લાવ્યા છીએ આ લોકમાં અક્ષરધામમાંથી, અમારું સરોપરીપણું પ્રવર્તાઓ, નહીં તો આને આ શરીરની અંદર હજાર વર્ષ રાખીશ. અને ગોપાળાનંદ સ્વામી જાગીને શરૂ કરી દે છે કે ભાઈ શ્રીજી મહારાજ સરોપરી છે અને એમાં કોઈકને જાળા થઈ ગયા. આચાર્ય મહારાજ કે શેતી શેતી વાત કરો ને સ્વામી, કોઈને પસ્તી નથી. ગોપાળાનંદ સ્વામી કે તમારા બાપે સ્વપ્નમાં કહ્યું તો હવે તમે ના પાડો છો એટલે નહીં કરીએ. અને પછી ગોપાળાનંદ સ્વામી દેહ છોડીને જતા રહ્યા. ગુણાતીતાનંદ સ્વામીને આચાર્ય મહારાજ કહે છે કે સ્વામી કંઈક પાત્ર કુપાત્ર તો જુઓ, એમને વાતો કરો છો તે ક્યાંથી મેળ પડશે? સ્વામી કે ક્યાં પાત્ર કુપાત્ર જોવાનો મારે ટાઈમ છે, મારી વાત સમજે પાત્ર, ન સમજે તે કુપાત્ર. અને એમણે સરોપરીપણાની વાતો એ શરૂ રાખી. ગુણાતીતાનંદ સ્વામી એ પોતે પ્રેમાનંદ સ્વામીને કહે છે કે સ્વામી ક્યાં સુધી આ કુંજ લીનાના કુંજ ગલીના પદો ગાશો, હવે કંઈક અક્ષર ગલીના પદો ગાઓ. જો ગુણાદિતાનંદ સ્વામી શ્રીજી મહારાજ એ બધાનો મત છે, એ બધાની રૂચિ છે કે આપણે સર્વોપરીપણાની વાતો એ કરીએ, ગુરુનો મહિમા કહીએ, સત્સંગનું પ્રવર્તન કરીએ. બ્રહ્માનંદ સ્વામી જ્યારે 87 સાલમાં ધામમાં ગયા અને એ વખતે ગુણાદિતાનંદ સ્વામી છેલ્લે એમને મળવા ગયેલા, બ્રહ્માનંદ સ્વામી કહે છે ગુણાદિતાનંદ સ્વામીને કે સ્વામી, અમે તો શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાંથી સર્વોપરીપણાના પોટલા બાંધીને આવ્યા હતા, પણ પોટલા ખોલી જ ના શક્યા. નહીં, સંતોના પોટલાની ગાંઠ છે ને બહુ વિશિષ્ટ પ્રકારની હોય છે, એ છોડી ના શકે. એરપોર્ટ ઉપર જાઓ ને તો પહેલાં ખબર જ ના પડે, આપણી પાસે છોડાવે કે ભાઈ છોડો જોઈએ કેવી રીતે છૂટે. મારતાય ના આવડે ને ગાંઠ છોડતાય ના આવડે, આ તો જંબુરિયા કેટલાક ભેગા ફરતા હોય તો છોડી શકે, બાકી બહારના લોકોને છોડવાની ફાવે જ નહીં. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે અમે પોટલા અને ગાંસળીઓ બાંધીને આવ્યા હતા, પણ અમે શ્રીજી મહારાજનું પુરુષોત્તમપણું પ્રવર્તાવી ન શક્યા. સ્વામી તમે ઉતાવળ ન કરતા, તમે આ લોકમાં શ્રીજી મહારાજનું સર્વોપરીપણું પ્રવર્તાવીને આવજો. એ વાત બ્રહ્માનંદ સ્વામી જેવા પણ કરે છે, આ આખી સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજની ગુણાતીત પુરુષોની અને એવા અનાદિ મુક્તોની રુચિ છે કે આપણે આ સત્સંગનું પ્રવર્તન કરીએ, સર્વોપરીપણાનું પ્રવર્તન કરીએ. જો આ વિઝનની અંદર આપણે જોડાઈ જઈએ તો એ આદર્શ ગુરુ દક્ષિણા છે. હમણાં જ તાજેતરમાં પરમપૂજ્ય સ્વામી બાપા સારંગપુરમાં હતા અને એ વખતે સાધકો પાર્ષદોએ એક આખું આયોજન કરેલું બાપાના જમતી વખતે. આયોજન કેવું કે ભવિષ્યની અંદર 13 વર્ષ પછી બાપાનો શતાબ્દી મહોત્સવ આવશે, તો એ વખતે શતાબ્દી મહોત્સવમાં કેવું આયોજન કરવાનું થશે? જેમ કે અત્યારે આપણે 44 થી 49 જેટલા વિભાગોનું વર્ગીકરણ કરીને એની અંદર આપણે કેવી રીતે સેવા કરવી એનું આયોજન કરીએ છીએ, તો એ વખતે કેવી રીતે આપણે આયોજન કરવાનું થશે? એ વખતે આ બધા જે સાધકો પાર્ષદો હતા એમણે બાપાની પાસે રજૂઆત કરી કે જુઓ બાપા, અમે આયોજન લઈને આવ્યા છીએ શતાબ્દી મહોત્સવનું, કે એ વખતે અત્યારે જો શતાબ્દીની અંદર 3 લાખ લોકો સભાની અંદર બેસતા હોય તો એ વખતે તો સત્સંગ ઘણો વધી ગયો હશે, એટલે 10 લાખ લોકો સભામાં બેસે એવું આયોજન કરવું પડશે, 10 લાખના ફૂડ પેકેટ તૈયાર કરવા પડશે, 10 લાખ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવી પડશે, અને 10 લાખ લોકોને ધ્યાનમાં રાખીને પાર્કિંગ, ઉતારા, જમવાનું, પાણી, ઇલેક્ટ્રિક આ બધી જ વ્યવસ્થા કરવી પડશે. એટલે 10 લાખનો આંકડો મનમાં રાખી અને એ લોકોએ આયોજન બાપાની પાસે રજૂ કર્યું. સ્વામી બાપા સાંભળી રહ્યા, પણ પછી સ્વામી કે 10 લાખ નહીં, 10 કરોડની વ્યવસ્થા કરવી પડશે. પોતાના શતાબ્દી મહોત્સવ માટે બાપા બોલ્યા હોય તો કદાચ પહેલી વખત આપણે લાગે ગમત કરતા હશે, ગમત નહોતી, બાપા એકદમ વ્યવસ્થિતપણે બોલતા હતા. સ્વામી કે 10 કરોડની વ્યવસ્થા કરવી પડશે, અને બાપા એવું પણ બોલ્યા કે આખી દુનિયાના બધા લોકો એ જોશે કાર્યક્રમ, એવું આયોજન કરો કે આખી દુનિયાના બધા લોકો જુએ, કોઈને અહીં આવવું પણ ના પડે એવી રીતનું આયોજન કરો. પણ સ્વામી કે 10 કરોડની વ્યવસ્થા કરવી પડશે સભાની અંદર, બેઠક વ્યવસ્થામાં. આ સભા મંડપ તો નાના પડે, ખુલ્લી જમીનો નાની પડે, આખું અમદાવાદ નાનું પડે ને, બધા મકાનો પાડીને જમીન કરી નાખીએ તોય. અને સ્વામીએ જે સંકલ્પ કહ્યો 10 કરોડ ક્યારે થાય? અત્યારે જો 3 લાખની સંખ્યા હોય તો 13 વર્ષ પછી કેટલી વધારવાની છે, કેટલા ગણો? તો 9 કરોડ 97 લાખ લોકોને વધારવાના છે. હવે એટલો સત્સંગ કરવા માટેનો સ્કોપ આપણા માટે આપણા ગુરુએ મૂકી દીધો છે. જો ગુરુ દક્ષિણા આપણે અદા કરવી હોય ને તો આપણે આ સંકલ્પને એ હૃદયની અંદર ધારીને એ મંડવું જ પડશે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહ્યું કે એક જીવને ભગવાનને માર્ગે વાળીએ તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે. દર 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના હાથે બ્રેવલી એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડ કેવો હોય કે કોઈ વ્યક્તિએ સમાજની અંદર કોઈ મરતા ડૂબતા અથવા તો આપત્તિની અંદર આવેલા વ્યક્તિને પોતાના જાનના જોખમે મદદ કરી હોય અને બચાવ્યા હોય એ વ્યક્તિને બ્રેવલી એવોર્ડ આપવામાં આવે છે. હવે એક વ્યક્તિને પણ જો બચાવવામાં આવે,
જાનના જોખમે, તો એને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપવામાં આવતો હોય તો એક વ્યક્તિને, ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે આપણે ભગવાનને માર્ગે વાળીએ ને આખા બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે. એક આખા બ્રહ્માંડને ઉગારો તો કેટલા એવોર્ડ મળે? ગુણાદિતાનંદ સ્વામી આપણે એટલી અદ્ભુત વાત આપી છે કે આપણે એટલા બધા જોશપૂર્વક કાર્ય કરવા માટે કટિબદ્ધ થઈ જઈએ, પરંતુ ઘણી વખત આપણને લાગે છે કે બહુ સત્સંગ થઈ ગયો, હજુ તો કાંઈ થયો ના હોય. ઘણી વખત આપણે પણ એટલા દ્રઢ ન થયા હોય પણ તોય આપણને શું લાગે? બહુ સત્સંગ થઈ ગયો. અરે 10 લાખ લોકો 100 વર્ષની અંદર થઈ ગયા, કેટલો ઝડપથી આપણી BAPSનો ગ્રોથ થાય છે. અને ખરેખર રેમન્ડ વિલિયમ્સ નામના એક વ્યક્તિ, જે આપણી સંસ્થા સાથે ખૂબ જ ગુણાનુરાગી છે, એ વ્યક્તિએ ભારત સંસ્થા સાથે ખૂબ જ ગુણાનુરાગી છે, એ વ્યક્તિએ ભારતમાં આવી અને હિન્દુઇઝમ ઉપર એક થીસિસ લખવાનો વિચાર કર્યો, અને એ વ્યક્તિએ

તો બીએપીએસ નો સૌથી વધારે વધે છે, આપણે લાગે 10 લાખ થઈ ગયા, શું 10 લાખ? એની સામે દુનિયાના ધર્મો જુઓ કેવી રીતે કેટલા સમુદાય સુધી એ લોકો પ્રયત્ન કરે છે. ખ્રિસ્તી ધર્મનો અનુયાયી વર્ગ 2 અબજનો છે. આખી દુનિયાની 6.5 અબજની વસ્તીમાંથી 34-35% અનુયાયી વર્ગ એ ખ્રિસ્તી ધર્મનો છે, 2 અબજની વસ્તી છે. પણ જુઓ, એ લોકો હજુ સંતોષ નથી પામતા. એ લોકો સતત એ મંડ્યા જ રહ્યા છે કે આપણે ગમે એમ કરીને આખી દુનિયાને વટલી નાખવી છે. કદાચ પશ્ચિમના દેશોની અંદર રંગવાનું વિચાર હોય તો સમજ્યા, પરંતુ ભારત જેવા દૂરના દેશની અંદર પણ આવીને એ લોકો ખ્રિસ્તીકરણ કરવા માટેનો પ્રયત્ન એ કરતા હોય છે. એક નક્કર અને વ્યવસ્થિત આયોજનપૂર્વક એ લોકો મંડેલા છે. આ વાતો આપણે એટલા માટે કરીએ છીએ કે એ લોકો ખોટું કરે છે એ તો સમજવાનું જ છે, પરંતુ એની સામે આપણે હજુ કેટલા પાંગળા છીએ, આપણે કેટલી હદ સુધી પ્રચાર કરવા માટેની તમન્ના આપણા હૃદયમાં રાખવાની છે, એના માટે આ ખ્રિસ્તી ધર્મની, મુસ્લિમ ધર્મની કેટલીક વાતો આપણે કરવાના છીએ. તો એક એલકે ઓબેરોય નામના વ્યક્તિ, એ પોતે આ ભારત દેશના બહુ મોટા વિદ્વાન વ્યક્તિ હતા, એ વ્યક્તિએ નક્કી કર્યું કે આ ભારતની અંદર આ લોકો આટલી બધી ખ્રિસ્તી ધર્મની ફેલાવવાની પ્રવૃત્તિ કરે છે, તો આપણે તપાસ કરીએ કે એની પાછળનો હેતુ શું છે. તો આ વ્યક્તિ એ કન્વર્ટ થયો, હિન્દુમાંથી ખ્રિસ્તી થયો, જોવા માટે, જાણવા માટે. કારણ કે એના જેવો વેશ, કેસ અને સંપ્રદાય અપનાવ્યા વગર ખબર ના પડે, એટલે એ ખ્રિસ્તીકરણ એ થાય છે. અને ધીમે ધીમે સ્ટેપ વાઇઝ એ પેલા પાદરી થયો, પ્રિસ્ટ થયો, પાદરી થયો અને બિશપ થયો. બિશપ થઈને એ વેટિકનની અંદર ત્યાં આગળ જાય છે. લગભગ 100 એકર જમીનની અંદર આ વેટિકન સિટી છે. 2002 સાલમાં અમે લોકો ત્યાં કોઠારી સ્વામીની સાથે પણ ગયેલા હતા. એ વખતે આખી દુનિયાનો નાનામાં નાનો દેશ છે, પણ એ લોકોએ એટલા માટે દેશ કર્યો છે કે અમદાવાદની વચ્ચે સેટેલાઇટ વિસ્તાર હોય એમ રોમ શહેરની વચ્ચે આ વેટિકન સિટી છે, અને વેટિકન સિટી એટલે દેશ. હવે એ લોકોએ પોતાનું સ્વતંત્ર રાજ્ય આખા દેશ તરીકે ગણાય આખી દુનિયામાં, એટલા માટે એમણે ખ્રિસ્તી દેશ કરવા માટે એક આખો દેશ જુદો પાડ્યો છે. એની સિટીઝનશીપ ફક્ત 700 માણસની છે, અને એ દેશની અંદર સિક્યુરિટી 1800 માણસની છે. 700 સિટીઝનનો દેશ આ રોમ, એની વચ્ચે વેટિકન સિટી, જે એક દેશ ગણાય છે, ખ્રિસ્તી દેશ. ત્યાં આગળ આ વ્યક્તિ પહોંચ્યો, જ્યાંથી ને આ પોપની નિયુક્તિ થાય છે. બિશપ થઈને ત્યાં પહોંચ્યો, અને એ વ્યક્તિ ત્યાં રહેતા રહેતા આખી આ ખ્રિસ્તી ધર્મની અંદર કેવી રીતે આખા વિશ્વમાં ખ્રિસ્તીકરણ કરવાની પદ્ધતિ અને ટેકનિક્સ અપનાવે છે એનો અભ્યાસ કરતા કરતા એણે આખી બ્લુપ્રિન્ટ ભેગી કરી. કેવી રીતનું આયોજન હોય છે, કેવો વિચાર હોય છે, કોણ કોણ સામેલ હોય છે, કેટલા સામેલ હોય છે, કેટલું ફંડિંગ થાય છે, અને દુનિયાના કયા કયા દેશોમાં અત્યારે ક્યાં પરિસ્થિતિ પહોંચી છે, ભવિષ્યમાં 25 વર્ષમાં એ લોકો શું કરવાનું ધારે છે, એ આખી બ્લુપ્રિન્ટ એણે ભેગી કરી. બસ આટલું જ એને કરવાનું હતું, એટલે ભાગીને પાછો ભારત આવી ગયો, ફરી હિન્દુ થઈ ગયો. અને એ વ્યક્તિ અમદાવાદની અંદર આપણા સંતોને વિશ્વના ધર્મો ભણાવવા માટે આવતા હતા, એમાં એણે આ બધી જ વાતો કરી. પણ આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે ભારતમાં આવ્યા પછી જ્યારે એણે ખુલ્લે છોગે આ ખ્રિસ્તીકરણની સામે બંડ ઉપાડ્યું, એ વખતે ભારતમાં આવ્યા પછી 15 દિવસમાં એક ટ્રેનની અંદર જતા હતા, એ બ્લુપ્રિન્ટ સાથે એ પોતે ક્યાં ગુમ થઈ ગયા હજુ સુધી કોઈને ખબર નથી પડી. આખું એક મિશન ચાલે છે. એવું કહેવાય છે કે 246 અબજ ડોલરનો ખર્ચ દર વર્ષે આ ખ્રિસ્તી દેશ આખી દુનિયાને ખ્રિસ્તી કરવા માટેનો એ કરી રહ્યું છે. એટલે કે ભારતનું જે દેવું છે એના કરતાં ડબલ ખર્ચ દર વર્ષે આ ખ્રિસ્તી દેશો એ ખ્રિસ્તીકરણ કરવા માટે કરી રહ્યા છે. આપણે ખિસ્સામાંથી કદાચ પ્રસાદ આપવાનો થાય ને બાળકોને, તો એ આપણને લાગે ખિસ્સું હળવું થઈ ગયું. ઘણી વખત બિચારા બાળકો મમરાને એ જ ખાતા હોય કાયમ, અથવા તો પેલી નાની 5 પૈસાની પીપરમેન ખાતા હોય. આપણે એવું નથી કહેતા કે આપણે વધારે આપીએ, પરંતુ જ્યારે આપણે પૈસાનો વિચાર કરીએ છીએ ને ત્યારે આપણને આ પ્રસંગ યાદ આવવો પડે કે 246 અબજ ડોલર ધર્મના પ્રવર્તન માટે કરતા હોય તો એ લોકો ક્યાં જઈને પહોંચશે. એ વ્યક્તિ ભારતમાં આવ્યા, અને પછી એ વ્યક્તિએ આખા દેશની અંદર એવી જાગૃતિ લાવી, અને એના આધારે કેટલાક દેશોની અંદર પછી સર્વે થયો ત્યારે ખબર પડી કે ખરેખર આ લોકો એક મિશન સાથે મંડેલા છે. કેરાલાની અંદર વર્ષો પહેલાં જ્યારે સૌથી પહેલો બિશપ, એક પાદરી આવ્યો, તો અહીંયા આવ્યા પછી કેરાલાની પ્રજાએ એનો વિરોધ કર્યો કે ભાઈ એ ન જોઈએ. ખ્રિસ્તીના એ પાદરીને મારી નાખવામાં આવ્યો. એવા 39 પાદરીઓ કેરાલાની અંદર આવ્યા, ત્યાં સુધી એને મારી નાખ્યા, અને ત્યાર પછી વેટિકનની અંદર

0: બિશપની સભા થઈ અને એની અંદર જાહેરાત થઈ કે ભાઈ કેરલાની અંદર 40મા વ્યક્તિને મોકલવાના છે. કોણ તૈયાર થશે? એક જ વ્યક્તિને મોકલવાના છે. 100 જણા તૈયાર થયા, 100 જણા. એને કહેવામાં આવ્યું કે ભાઈ ત્યાં આગળ મૃત્યુ છે, અરે ભલે ને મૃત્યુ હોય, અમે મરવા તૈયાર છીએ. એ 100એ 100 જણાને જવાનું હતું, એમાંથી એક વ્યક્તિને પસંદ કરવાનો હતો. એ વ્યક્તિ ગયો, 40મો જણો ગયો, અને લોકોને થયું કે ભાઈ આ 40મો જણો, 39 મારી નાખ્યા તો આ 40માની શ્રદ્ધા ડકતી નથી, ચાલો આપણે સ્વીકારીએ. અને આજે આઘાત સાથે વાત કહી શકીએ કે લગભગ 70થી 80% કેરાલા એ આખું ખ્રિસ્તી થઈ ગયું છે. જો એક વિચાર સાથે પ્રયત્ન એ લોકોએ માંડ્યો તો ક્યાં પહોંચીને ઊભું રહ્યું છે આજે. એ લોકો આખું એક જુદું રાષ્ટ્ર માગે છે ભારતની પાસેથી કે અમને જુદું એ આખું સ્વાયત્ત સ્વતંત્ર લોકશાહી દેશ તરીકે જાહેર કરી દો. જો આવી પરિસ્થિતિ આપણા દેશની અંદર થયેલી છે, તમે આ બાજુ આદિવાસી વિસ્તારની અંદર જાઓ તો 10-10 કિલોમીટર એક એક આશ્રમ આવે, નામ જ આશ્રમ રાખ્યું હોય. જો એ લોકોની પદ્ધતિ પોલિસી કેવી છે કે આપણે કોઈ દિવસ આપણી આસ્થામાંથી ને ચ્યુત નથી થવાના, એટલે આસ્થાનું પોષણ થાય એવી રીતે વટાળ પ્રવૃત્તિ કરે છે. તો એ લોકોએ એમના ચર્ચના નામ હવે શું કરી નાખ્યા? પ્રેમ મંદિર. રાજકોટની અંદર તમે જાઓ તો રાજકોટમાં કાલવા ડોડ ઉપર આગળ એક મંદિર છે, અને ઘણી વખત સંદેશમાં કે ગુજરાત સમાચારની અંદર કોલમમાં એનો ફોટો હોય. કાલાવા ડોડ ઉપર આપણું મંદિર થયું છે, હજુ સુધી કદાચ ક્યારેય આપણો ફોટો નહીં આવ્યો હોય ધાર્મિક સ્થાનની અંદર, પણ એનો ફોટો લગભગ આવે છે. એ મંદિર ચર્ચ છે પણ એનો આકાર મંદિર જેવો શિખરવાળો કર્યો છે, એનું નામ પ્રેમ મંદિર આપ્યું છે. મંદિર શબ્દ આવ્યો ને એટલે આપણો હિન્દુ જવાનો જ. તો આદિવાસી વિસ્તારની અંદર જેટલા પણ એમના ચર્ચો છે એને આશ્રમ નામ આપ્યું. એની અંદર જે પાદરી હોય, પ્રિસ્ટ હોય, એ બધાને એ લોકોએ નામ કેવા આપ્યા? તો તેજોમયાનંદ, વિશ્વાનંદ, દિવ્યાનંદ, આવા બધા નામ આપે. ફાધર કે તો કોણ જાય? બધાને ખબર પડે કે આ તો ભાઈ ક્રિશ્ચિયન લાગે છે, પણ આવા બધા નામ આપ્યા, આ તો હિન્દુ નામ છે. એટલે કોઈ પણ વ્યક્તિને ત્યાં જતા સંકોચ ન થાય. અને એમ કરતા કરતા એ લોકો વટાળ પ્રવૃત્તિ શરૂ કરે. મહેસાણા બાજુ રાવળ સમાજ બહુ મોટો છે. હવે એ રાવળ સમાજનું પરિવર્તન કરવા માટે, વટાળ કરવા માટે એ લોકોએ ત્યાં એક ઉંટેશ્વરી માતાનું મંદિર બાંધેલું છે. હવે ઉંટેશ્વરી માતા એટલે આપણા મનમાં શું થાય કે પેલી માતા આવે છે ને એક ઊંટ ઉપર બેસે, કઈ માતા છે? દશામાં, દશામાં, એ દશામાં છે. આપણને લાગે આ દશામાં જેવી જ કોઈ એમની બેન હશે, આપણને એવું લાગે. પણ એ ઉંટેશ્વરી માતા એટલે શું? મંદિર છે આખું, અને નામ ઉંટેશ્વરી માતા મંદિર. અંદર કોઈ જાય ને તો ત્યાં મધર મેરીનું સ્ટેચ્યુ છે, એના ખોળાની અંદર જીસસ સૂતા છે, એ ઉંટેશ્વરી માતા. લો, આ મેરીનું નામ નવું ક્યાંથી ઉંટેશ્વરી આવી ગયું? પણ આપણી માન્યતાઓને સાચવીને આપણને એ પરિવર્તિત કરવા માટે આવા બધા ઓઠા અપનાવે છે. આપણને ખ્યાલ પણ ન આવે, આપણને લાગે મારો દીકરો કોન્વેન્ટ સ્કૂલમાં ભણવા જાય. શું કોન્વેન્ટ સ્કૂલ? મારો દીકરો અંગ્રેજી સારામાં સારું શીખે, સમાજમાં ઊભો રહે, પણ કોન્વેન્ટ સ્કૂલ એટલે નક્કર ખ્રિસ્તીકરણ કરવા માટેની એક પાઠશાળા છે. હું પોતે પણ ભણેલો છું, મને પણ ખબર છે. પરંતુ એ કોન્વેન્ટ સ્કૂલની અંદર શું પ્રવૃત્તિ થાય છે? એક સ્પષ્ટ ધ્યેય સાથે એ લોકો મંડ્યા છે કે કોન્વેન્ટ સ્કૂલ એટલે છોકરાઓની અંદર એ લોકોને કન્ફ્યુઝડ હિન્દુ કરવા માટેની એક સખત પ્રવૃત્તિ. આપણને મદ્રેસા એકદમ જલદ લાગે કે મદ્રેસાની અંદર તો બસ બધાને મુસ્લિમ જ કરવાની વાતો છે, પણ આ કોન્વેન્ટ સ્કૂલો છે ને એકદમ કોલ્ડ વોર છે. એ દરેક વ્યક્તિની અંદર હિન્દુત્વ ભૂસાળી અને ખ્રિસ્તીકરણ કરવા માટેનો પ્રયત્ન છે. વર્ષો પહેલાં આપણે સૌ હિન્દુઇઝમ નામનું એક મેગેઝિન આવે છે, હવાઈ ટાપુમાંથી બહાર પડે છે, એમના ગુરુ શિવાય સુબ્રમણ્યમ સ્વામી બાપાને પણ મળેલા છે 95ની સાલમાં, સારંગપુર પણ આવેલા. એના તંત્રી એ ભારતમાં આવ્યા અને કેરળની અંદર ગયેલા. આ ચુસ્ત હિન્દુ છે પણ એનો મિત્ર ચુસ્ત ક્રિશ્ચિયન છે. આ વ્યક્તિએ પૂછ્યું પેલા એના મિત્રને કે તમે આવા દૂર દેશથી અમેરિકાથી અહીંયા આટલા બધા પૈસા ખર્ચવા માટે આવ્યા છો, અહીં ફાયદો શું છે? શું તમારા મનમાં એવું છે કે આખા ભારતને ખ્રિસ્તી કરી દેવું છે? આટલા બધા ખર્ચા સ્કૂલો કે છાત્રાલયોની અંદર કરો છો, એની પાછળનો હેતુ શું છે? ખ્રિસ્તી કરવા છે બધાને? તો પેલો કહે છે કે ભાઈ અમે જાણીએ છીએ કે બધા ખ્રિસ્તી ન થાય, બધા ખ્રિસ્તી કંઈ થોડા થવાના છે, કે તો પછી આટલો બધો ખર્ચ શા માટે કરો છો? એમણે કહ્યું કે બધા ભલે ખ્રિસ્તી ન થાય, પરંતુ અમારું એટલું મિશન તો ચોક્કસ છે કે કન્ફ્યુઝડ હિન્દુ થઈ જવો જોઈએ. અમારી સ્કૂલમાંથી ભણીને બહાર નીકળે એટલે એ ભલે ખ્રિસ્તી ન થાય, પરંતુ હિન્દુ તો રહેવો જ ન જોઈએ. હિન્દુ ન રહેવો જોઈએ એટલે એને પ્રસાદ આપો ને તો શું કે? વાય પ્રસાદ? પ્રસાદ શા માટે? સંતોને પગે લાગવાનું કહેવામાં આવે. વાય શુડ આઈ બો સંતો? હું સંતોને કેમ પગે લાગું? એને કહેવામાં કે ભાઈ એકાદશી કરવી જોઈએ, ફરાળ ખાવું જોઈએ, અનાજ ન ખવાય. શા માટે એકાદશીને દિવસે અનાજ ખાવાનું નહીં? રોજ તો ખાઈએ છીએ, એકાદશી દિવસે જ કેમ નહીં? હું નોમના દિવસે નહીં ખાઉં. આ જે વસ્તુ છોકરાઓના મનની અંદર અત્યારે દિન પ્રતિદિન વધતી જાય છે, અને તમે જોશો ઘણા બધા કાર્યકરો નવા નવા થયા હોય ને, હરિભક્તો કિશોરો નવા નવા થયા હોય ને, તો એ પગે કેવી રીતે લાગે? આ પદ્ધતિ છે, આપણી હાથ જોડવાની પદ્ધતિને ભૂસાળીને એ લોકોએ જીસસની પદ્ધતિ લાવી દીધી. જો આ બધી કોન્વેન્ટ સ્કૂલનું પરિણામ છે, આપણે નહીં જાગીએ ને તો આ બધા જ આખી દુનિયાને ખ્રિસ્તી કરવા માટે બેઠેલા છે. દરિયાપાડા વિસ્તાર, આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીઓ માટે સ્કૂલો ચાલે, હોસ્ટેલો ચાલે, એની અંદર પણ એ લોકો છોકરા કરતાં છોકરીઓની સંખ્યા વધારે રાખે, 1000 છોકરા રાખે ને 2000 છોકરીઓ રાખે. પણ એ 1000 છોકરા હોય ને, એમાંથી જે ટોપ ક્લાસના એકદમ બ્રિલિયન્ટ છોકરા હોય એ લોકોને પસંદ કરે 6-8-10, અને એ લોકોને પોતાના ખર્ચે વધારે સારો ઉચ્ચ અભ્યાસ કરાવતા કરાવતા એ લોકોને આઈએએસ કક્ષાનો અભ્યાસ કરાવે. શા માટે આઈએએસ બનાવે છે? એટલા માટે કે આઈએએસની પદવી એ મળ્યા પછી એ કલેક્ટર થાય, કમિશનર થાય, કે કોઈ મોટા હોદ્દાવાળો અધિકારી સમાજની અંદર થાય, તો 35 વર્ષ સુધી એ નિવૃત્ત નથી થવાનો. પેલા રાજકીય નેતા તો 5-5 વર્ષમાં ઉથલી જાય, પણ આ પીએ સેક્રેટરી એ તો બધા વર્ષો સુધી હાલ્યા કરતા હોય. ઇન્દ્ર બદલાય, ઇન્દ્રાણી ના બદલાય, ગુણાદિતાનંદ સ્વામી કહે છે, એમાં બધા પીએ ના બદલાય. 35 વર્ષનું સુખ થઈ જાય, એ કલેક્ટર ખ્રિસ્તી હોય અને પછી કોઈ પણ ફાઇલ મૂકવામાં આવે ચર્ચ માટે કે કામકાજ માટે, એ પછી રોકે? અને હિન્દુની ફાઇલ મૂકવામાં આવે તો? ભુજની અંદર આપણે 15-10 વર્ષથી ધક્કા ખાયા છીએ, ચાલ્યા જ કરે છે, આમ તો 8-9 વર્ષથી ધક્કા ખાયા છીએ, ફાઇલ આગળ ચાલતી જ નથી. કેમ? કે બસ હિન્દુ મંદિરો થવા ન જોઈએ, ક્રિશ્ચિયન ચર્ચો માટે પરવાનગી આપવી જોઈએ. જો એક વ્યક્તિ આવો તૈયાર થાય તો કેટલી મોટી ખ્રિસ્તીકરણની એ પ્રવૃત્તિ કરી શકે. એક ટોચનો વ્યક્તિ અત્યારે ભારત ગવર્મેન્ટની અંદર બેઠો છે ક્રિશ્ચિયન, એને લીધે ઝારખંડની અંદર 3000 ચર્ચોની જમીન મફતમાં આપી દીધી. 3000 ચર્ચો બનાવવા માટેની જમીન મફત અને આપી દીધી, અને બનશે. જો એક વ્યક્તિ આવો તૈયાર થાય તો દર વર્ષે 10-10 તૈયાર થાય તો ક્યાં પહોંચે 35 વર્ષ પછી? અને એ બધા અધિકારીઓ તમે જુઓ ગુજરાતની અંદર ને બધા જ રાજ્યોની અંદર, બધા જ ખ્રિસ્તી હશે મોટાભાગના. આની પાછળનું ષડયંત્ર છે. ખ્રિસ્તી બહેનોને વધારે રાખે, શા માટે? કે ભાઈ એક છોકરી ખ્રિસ્તી થશે તો એના ઘરને ખ્રિસ્તી કરશે, પરણીને જ્યાં જશે એને ખ્રિસ્તી બનાવશે, અને જેટલી પ્રજા ઉત્પન્ન થશે એ બધી પણ ખ્રિસ્તી થશે. આ કેવું આયોજન કરે છે આ લોકો, આપણને ખબર પણ ન પડે, આપણે વિચારી પણ ન શકીએ એટલી હદ સુધી આ લોકો વિચારે છે. આ વર્ષે 31 ડિસેમ્બર સુધી આ ક્રિશ્ચિયનનો માહોલ રહ્યો નાતાલનો, આપણા ગુજરાતની અંદર સારું હતું, પણ ગુજરાત બહારના તમામ રાજ્યોની અંદર 7 દિવસની રજા પડી કોલેજોની અંદર. શાના માટે? આ કંઈ આપણો ઉત્સવ છે? આપણા દિવાળીની અંદર 15 દિવસની રજા પડે અને 7 દિવસની રજા હોય? પરંતુ આ એક ષડયંત્ર છે. ધીમે ધીમે એક જ દિવસનો ઉજવાતો આ ક્રિશ્ચિયનનો નાતાલનો દિવસ 7 દિવસ સુધી પહોંચ્યો, ભવિષ્ય એવું થશે કે દિવાળીની લગોલગ એટલા દિવસોની રજા માગશે. જો આ બધું જ આયોજનપૂર્વકનું કાર્ય આ લોકોનું થાય છે, આ મલ્ટીપ્લેક્સો આવી ગયા, મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝીસ આ ભારતની ગુજરાતની અંદર આવી ગઈ. આ શું છે? મેકડોનાલ્ડ્સની અંદર જે વેચાય છે ને, એ ગાયનું માંસ વેચાય છે. આપણા કેટલાક સમાજ સેવકો બાંગ પોકારી પોકારીને કહે છે કે ભાઈ ગૌ હત્યા ઉપર પ્રતિબંધ લાવો, ગૌ હત્યા થાય છે, રોજ છાપાની અંદર કતલે જતી આ બધી ગૌ કે બળદ, એને રોકવામાં આવે, બચાવવામાં આવે. પણ એની સામે આ છૂટા હાથે કાયદેસર રીતે પરવાનગી મેળવીને ગુજરાત જેવા પવિત્ર દેશની અંદર ગાયનું માંસ ખુલ્લે છોગે વેચી શકે, આ શું છે બધું? જો આપણે વિચાર નથી કરતા એટલે ખ્યાલ નથી આવતો, પરંતુ ભારતમાં 33-45 કરોડ કિશોર કિશોરીઓ છે, એને એક સાથે ખ્રિસ્તી કરવા માટેના અથવા તો એના વિચારધારાને ખ્રિસ્તી કરવા માટેનો પ્રયત્ન એ લોકોએ આવો કોલ્ડ વોર દ્વારા અપનાવેલો છે. જો આ એક વાત એ લોકોના સંપ્રદાયની અંદર છે, કેટલી હદ સુધી એ લોકો જાય છે. ભગવાન સ્વામિનારાયણને ખ્રિસ્તી કરવા માટે બિશપ ઇબરાયો હતો. આશ્ચર્ય થાય ને, આપણે જેનો પ્રચાર કરવા માટે તૈયાર થયા છીએ એ ભગવાન સ્વામિનારાયણને ખ્રિસ્તી કરવા માટેનું આયોજન લઈને બિશપ ઇબરાવેલો, અને એણે નક્કી કરેલું આયોજન સાથે કે આપણે સ્વામિનારાયણને છે ને મુંબઈ મોકલવા છે, અને ત્યાં એને પાદરી તરીકે તૈયાર કરવા છે, પછી બિશપ બનાવવા છે, અને પછી ત્યાં બાઇબલ એમને આપી દેવું છે, અને બાઇબલ લઈને એ ગુજરાતમાં પ્રચાર કરવા આવે, એવું આયોજન ભગવાન સ્વામિનારાયણ માટે ખ્રિસ્તીકરણ કરવા માટે વિચારાઈ ગયેલું. હવે એમના માટે વિચાર આવ્યું હોય તો આપણા માટે ના વિચારાયેલું હોય? હવે ભગવાન સ્વામિનારાયણ સુધી પકડવા ગયા, કેટલી હદ સુધી પહોંચતા હશે? પૂજ્ય ડૉક્ટર સ્વામીએ રાજપીપળાની અંદર એક પ્રસંગ કહેલો, સભાની અંદર એમણે વાત કરી કે અમદાવાદની એક બેંકના ઉદ્ઘાટન માટે ડૉક્ટર સ્વામી પધાર્યા, અને એમનું પ્રવચન આપણે જાણીએ છીએ જબરજસ્ત અસ્મિતાવાળું. અને એ સભાની અંદર સ્ટાફની કોઈક બેન એ ખ્રિસ્તી હશે બેઠેલી, એણે જોયું કે આ તો ધારદાર બોલે છે ડૉક્ટર સ્વામી, આ ખ્રિસ્તી હોય તો. એના મનમાં વિચાર આવે, આપણને વિચાર આવે કોઈ પારાયણ મોટી મોટી કરતો હોય ને આપણને વિચાર આવે કે આ BIPSનો થઈ જાય, પ્રમુખ સાહેબનો થઈ જાય, ને આપણો જ મહિમા ગાય, ભલે લાખ માણસ સામે બેઠું હોય તો કેટલો પ્રચાર થાય. આપણને વિચાર આવે કોઈ ધર્મગુરુનો, કોઈ પારાયણ કરનારાનો, પણ પેલીને આવ્યો, એના મનમાં અસ્મિતા છે એટલે કેટલું બધું એને વિચાર આવે છે. તો એણે ખબર છે કે સ્વામિનારાયણના સાધુને આવી મર્યાદા છે, એટલે એક પાદરી પાસે પત્ર લખાવ્યો, ચાર પુસ્તકો બાઇબલને લગતા મોકલ્યા અને કહ્યું કે અમારા પાદરી તમને મળવા આવશે. એ આવ્યો પાદરી અમદાવાદ મંદિરમાં, ડૉક્ટર સ્વામીને મળ્યો, બાઇબલની વાતો કરી, ચાર પુસ્તકો આપ્યા. અને ડૉક્ટર સ્વામી કહે છે કે ત્યાર પછી ચાર વખત મારી ઉપર પુસ્તકો આવ્યા છે, એ બાઈએ મોકલાવ્યા છે. અને એના મનમાં સ્પષ્ટ ધ્યેય છે કે તમે જો અહીંયા આવી જાઓ ને તો ખ્રિસ્તી ધર્મનો બહુ સારો પ્રચાર થાય. આ ડૉક્ટર સ્વામી સુધી અડી ગઈ. જુઓ તો ખરા કેટલી બધી એ વ્યક્તિને આવી ખુમારી હશે. અડી ગઈ એટલે આ સેન્સમાં કે ભાઈ એને ખ્રિસ્તી કરવા છે. કેટલી હદ સુધી માણસ વિચારે છે. આપણને કોઈ દિવસ વિચાર આવે છે કે કોઈ ધર્મગુરુને આપણે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ઘૂંટ પીવડાવી દેવા છે. જો ડૉક્ટર સ્વામીને આવે છે, અક્ષરધામના ઉદઘાટન વખતે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને બાપા આશીર્વાદ આપે છે, સ્મૃતિ ભેટ આપે છે, ડૉક્ટર સ્વામી ઊભા થાય છે સોફામાંથી અને જઈને માળા પકડાવે છે કે લો માળા, સ્વામિનારાયણ મંત્ર ભજ્યો. પ્રમુખ સ્વામી મહારાજ 2000ની સાલમાં માયામીની અંદર બિલ ક્લિન્ટનને મળે છે ત્યારે માળા આપે છે અને કહે છે કે લો આ માળા કરજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને તમારું કલ્યાણ થશે, તમારા દુઃખ દૂર થશે. પ્રમુખ સ્વામી મહારાજ ડૉક્ટર સ્વામી જેવા ત્યાં સુધી અડી શકતા હોય તો આપણે એમની પરંપરામાં એમના ભક્તો છીએ. તો આપણે પણ આવી ખુમારી રાખીને જો મંડીએ ને તો ખરેખર આપણો સત્સંગ પણ પ્રવર્તે એવી શક્યતા છે. મુસ્લિમ ધર્મ કેટલો બધો પ્રચાર કરે છે, કેટલી હદ સુધી ગયા છે. રોજના 60 બહેનો છોકરીઓ અત્યારે ગુજરાતની અંદર મુસ્લિમ એ યુવકને પરણે છે કે તા મુસ્લિમ થાય છે. કેટલી હદ સુધી પહોંચી ગયા છે. ઇંગ્લેન્ડની અંદર, અમેરિકાની અંદર, ભારતની અંદર મુસ્લિમો પણ એક જબરજસ્ત જનૂનપૂર્વક એ મંડેલા છે. એના ધર્મનો પ્રચાર કરવા માટે ફતવાસો મુલ્લા નામનું એક અરુણ સૌરીએ પુસ્તક લખ્યું છે અને એની અંદર એ વ્યક્તિએ લખ્યું છે કે આ મુસ્લિમ ધર્મની અંદર હિન્દુ છોકરીને એક મશીન માનવામાં આવે છે. મશીન, જે મશીનમાંથી ને એક પછી એક વસ્તુ તમે ડુપ્લિકેટ કાઢ્યા જ કરો કાઢ્યા જ કરો, એમ હિન્દુ છોકરીને આ લોકો એક મશીન તરીકે માને છે. એની સાથે લગ્ન કરે, લગ્ન કરીને છોકરાઓ થાય, પછી એ છોકરીને રવાના કરી દે, જા. ઇંગ્લેન્ડની અંદર એવી ઓછામાં ઓછી 4-6 જેટલી છોકરીઓ આપણી સત્સંગીની છે, નિષ્ઠાવાન સત્સંગીની, કે એ લોકોને ત્યાં આવા દીકરાઓ જન્મી ગયા અને પછી કાઢી મૂકવામાં આવ્યા. અને એ છોકરી પરણીને છોકરાઓ સાથે ઘરે આવે તો માતા પિતા ના પાડી દે, કારણ કે ત્યાં તો અમથુય સ્વતંત્ર છે, ના પાડી દે કે ભાઈ હવે તારી રીતે તું રે. અને પોતે ક્યાં જવાની છે, હવે બીજા મુસલમાનને પરણશે, બીજા મુસલમાનને પરણશે અને બીજા છોકરાઓ થશે, એ પાછો 2-4 છોકરા કરીને કાઢી મૂકશે અને નવી જગ્યાએ રહેશે. આ એક મશીન તરીકે માનીને એ લોકો કન્વર્ઝનની પ્રક્રિયા એ કરી રહ્યા છે. કેટલી હદ સુધી એ લોકો વિચારે છે કે તમે જુઓ ફિલ્મની અંદર એક્ટરો બધા જ લગભગ મુસલમાન છે, કે ખાન ત્રિપુટી કહેવાય છે ને એ કોણ છે, મુસલમાન છે. એની સામે જેટલી પણ એક્ટ્રેસો હોય છે ફિલ્મની અંદર, એક પણ મુસલમાન છોકરી લાવો, એક પણ, કદાચ હોય તો મને ખ્યાલ નથી, આ તો હું સાંભળીને કહું છું તમને, એક પણ મુસલમાન છોકરી નહીં હોય. અને મેરેજ કે લવ એ હિન્દુ છોકરો મુસલમાન છોકરી આપણે હિન્દુ છોકરી જોડે કરે, શા માટે, કે એક પ્રકારની આ સાજીશ ગોઠવાયેલી છે, વર્ષોથી આ ચાલે છે. એની પાછળનું કારણ શું છે કે આપણા હિન્દુ માનસની અંદર જે હિન્દુ માતા પિતાના મનમાં છે કે ભાઈ હિન્દુ છોકરી મુસલમાનને ત્યાં જવી જ ના જોઈએ, એ ધીમે ધીમે બ્રેન વોશ કરી રહ્યા છે કે ભાઈ મુસલમાન છોકરો છોકરા જોડે પરણવામાં કંઈ વાંધો નહીં, એ તો સારો છે, એક્ટર છે અને આમ હીરો જેવો છે. હિન્દુ છોકરીને પણ મનની અંદર થાય કે આમાં કંઈ છોછ નથી. ત્યાં ઇંગ્લેન્ડની અંદર એક હરિભક્તના દીકરીની વાત અમને કરેલી વિષ્ણુભાઈ પુરોહિતે, કે એ છોકરીને કહેવામાં આવ્યું કે તું આ મુસ્લિમ છોકરા જોડે ના જા, તો એણે કહ્યું કે કેમ, એ છોકરો સારો છે, દેખાવડો છે, કેમ ન જાઓ. જો કેટલી હદ સુધી એ લોકો હિન્દુ છોકરીઓને ફસાવતા હોય છે, ત્યાંની યુનિવર્સિટીઓની અંદર બારે રીતસર મુસલમાન છોકરાઓ પેમ્પલેટ લઈને ઊભા હોય છે કે ડુ યુ વોન્ટ ટુ ટેક કન્વર્ઝન, તારે મુસ્લિમ થવું છે, એમ કરીને પ્રત્યેક છોકરીના હાથમાં પકડાવે. એ લોકો માટે એવું કહેવાય છે કે એક છોકરીને તમે કન્વર્ટ કરો તો 10 લાખ રૂપિયા ઇંગ્લેન્ડની અંદર મળે છે, અને મને અહીંયા એવા સમાચાર મળેલા કે અહીંયા 3 લાખ રૂપિયા આપે છે. ગુજરાતની અંદર 3 લાખ રૂપિયા એક હિન્દુ છોકરીને તમે કન્વર્ટ કરો તો તમને મળે. અને એના માટે આયોજન ચાલે છે, પ્રયત્ન ચાલે છે. જો આવા પ્રયત્ન, ઘણી વખત એવું બને છે કે મુસલમાન છોકરી હિન્દુ છોકરા સાથે પ્રેમ કરે, અને એમ કરીને પેલી મુસલમાન છોકરી હિન્દુના ઘરે આવતી થાય તો હિન્દુના છોકરાની બેનને કહે કે તું મારા ઘરે ક્યારેક આવને, અને પેલી હિન્દુ છોકરી પછી જાય, કારણ કે આ તો સાળી થઈ, ભાઈને ભાભી થઈ, એટલે જાય. ત્યાં જાય પછી શું કરે, પેલી છોકરીએ મુસલમાન છોકરીએ કોઈક મુસલમાન એનો ભાઈ અથવા તો પડોશીને તૈયાર રાખ્યો હોય, એ એને ફસાવે, ફસાવે એટલે આને ત્યાં પ્રેમ થઈ જાય, એટલે પછી પેલી મુસલમાન છોકરી આના ભાઈને શું કહી દે કે ભાઈ મારે તારી સાથે લગ્ન ન થાય, હવે એ છોડીને જતી રહે, પેલી બંધાઈ ગઈ હોય. આવી પ્રકારની યુક્તિપૂર્વક આ લોકો મુસ્લિમો અત્યારે મંડેલા છે, એટલે આપણે જાગૃત થવું પડશે, આપણે પ્રયત્ન કરવો પડશે આપણા સંપ્રદાયના પણ પ્રચારનો. આપણે આવો જ્વલદ કે કોઈ ખોટો પ્રકારનો પ્રચાર નથી કરતા, આપણે તો સત્ય સનાતન હકીકત અને જીવના કલ્યાણ માટે આપણે આ પ્રવૃત્તિ લઈને બેઠેલા છીએ. જો એક વ્યક્તિને પણ આપણે સત્સંગ કરાવીએ છીએ તો એ વ્યક્તિ આગળ જતા 35 વર્ષ પછી ક્યાં સત્સંગ પહોંચાડશે. આપણે 10 બાળકને વ્યવસ્થિત નિષ્ઠાપૂર્વકનો સત્સંગ કરાવીએ અને એના જીવની અંદર પણ આવી પ્રચાર કરવાની ખુમારી જગાવીએ તો એ 10 બાળક બીજા 10-10ને કરશે, એ 10 બીજા 10-10ને કરશે, 35 વર્ષ પછી ક્યાં પહોંચ્યું હશે. પરમપૂજ્ય સ્વામી બાપાએ અમેરિકાની અંદર એક મિશન આપેલું છે. સ્વામી કહે છે કે આપણે 1 લાખ યુવક કરવા છે અમેરિકાની અંદર, 1 લાખ યુવક કરવા છે. યુવકોએ બાપાને વાત કરી કે સ્વામી 35,000 જેટલા યુવકો અત્યારે આ સિટીની અંદર છે હિન્દુ, એમાંથી 250 જણ આવે છે. અમે લોકોએ ટાર્ગેટ બનાવ્યો છે કે 500 ને અમારે વર્ષના અંતે આવતા કરવા છે 2004 સાલમાં. સ્વામી કે 500ની ક્યાં વાત કરો છો, આપણે 1 લાખ યુવક કરવા છે. અને એ યુવકોએ બાપાની પાસે સંકલ્પ ધારણ કર્યો કે અમારે મંડવું છે, જમ્યા પછી બારે નીકળ્યા, ઘરે નથી ગયા. એ લોકોએ લિસ્ટ કર્યું કે હું કયા 20 જણાને સત્સંગ કરાવી. સ્વામીએ કહેલું કે બધા 20-20ને કરાવે, એ 20 બીજાને કરાવે. એ લોકોએ લિસ્ટ કર્યું, લિસ્ટ કરીને મંડ્યા. અને 2007 સાલમાં જ્યારે બાપા ગયા જેક્સનવિલની અંદર શિબિર કરી બાપાએ, અને 8,000 યુવકો એકત્ર થયા ફક્ત સ્વામીના એક સંકલ્પે. 250ના બદલે 500 નહીં, 8,000 જેટલા યુવકો કિશોરો એ ભેગા થઈ શકે જો સંકલ્પ ધારણ કરીને મંડે તો થઈ શકે. તો આપણા સંતોએ શ્રીજી મહારાજના પરમહંસોએ આ દાખલો કર્યો છે. કેવી પ્રકારે, થોડીક આપણે વાત કરી દઈએ એકદમ ટૂંકમાં. અદ્ભુતાનંદ સ્વામી સત્સંગ કરાવવા ખાનદેશમાં ગયા તો એમણે વિચાર કર્યો કે પાછો એ જ રસ્તે જઈશ તો ત્યાં તો બધાને ખબર જ છે સ્વામિનારાયણની, તો આપણે નવો રસ્તો પસંદ કરીએ, અજાણ્યા ગામ પસંદ કરીએ તો ત્યાં એટલો પ્રચાર થઈ શકે ને. અને 5-5 દિવસ સુધી ફક્ત પાણી ઉપર અજાણ્યા ગામોમાં વિચરણ કરતા કરતા પીપલગ જ્યારે પાછા પહોંચ્યા, નડિયાદ અને પીપલગ, ત્યારે 1 કોડિયો અનાજ એને પ્રાપ્ત થાય છે. પણ એણે પોતાના શરીરનો વિચાર કર્યા વગર આવા નવા નવા ગામો પસંદ કર્યા. આપણે તો સભા થાય ને, મોટો મેળાવડો, કંઈક ઉત્સવ થયો હોય તો આપણે આપણા કુંડાળામાં જ ફરતા હોઈએ, કાર્ય કરો કે નજીકના એકદમ ઓળખીતા હરિભક્તો હોય ત્યાં. અને ભાઈ નવા કોઈક આવ્યો એને મળો ને, એને મળીએ ને, એને આપણને વાત કરવાની તક મળે છે. ભગતજી મહારાજે પોતે આ કાર્ય કર્યું, શરીરનો વિચાર નથી કર્યો, મારનો વિચાર નથી કર્યો, તિરસ્કારનો વિચાર નથી કર્યો, અને વિમુખ કર્યા ત્યાર પછી પણ અમદાવાદની અંદર બેઠા બેઠા ગુણાદિતાનંદ સ્વામી અક્ષર છે એનો પ્રચાર કર્યો છે. તો જો આ બધા જ મહાપુરુષોએ જબરજસ્ત પ્રચાર કરેલો છે. યોગીજી મહારાજ એવું કહે છે કે હજુ પણ જો હું સાજો થઉં ને તો રોજના 10 ગામ ફરું 80 વર્ષે. રોજના 10 ગામ ફરવાની એમની તમન્ના છે. તો આપણે 10 વ્યક્તિને મળવા માટેનો વિચાર તો કરી શકીએ કે મારે 10 વ્યક્તિને આ બાપાનો મેસેજ રોજ આપવો છે. સહજ પ્રચારનો વિચાર કરીએ, આપણે ત્યાં દૂધવાળું આવતો હોય, કરિયાણું લેવા જતા હોઈએ, વસ્તુની ખરીદી કરવા જતા હોઈએ, તો એને 2 મિનિટ 5 મિનિટ આપણા ગુરુની આપણા સત્સંગની મહિમાની વાતો તો કરી શકીએ કે નહીં. આ સહજ પ્રચાર છે. આપણી ઓફિસમાં આપણી બાજુના ટેબલ ઉપર કે આપણી સાથેના સહ શિક્ષકને પણ આપણે 2-5 મિનિટ આપણા ગુરુના મહિમાની વાતો ના કરી શકીએ તો આપણને આ ગુરુનો ઋણનો વિચાર ક્યારે આવશે. તો એ વિચાર એ આપણે કાયમ એ કરવાનો છે. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એમને હંમેશા ઓડકાર આવ્યો છે. યુનોની સભામાં 2000 સાલમાં બાપા એ પોતે પ્રવચન કરવા માટે ઊભા થયા, અને એ વખતે 7 મિનિટનું આખું પ્રવચન લખેલું તૈયાર હતું, એની બારે એક પણ શબ્દ બોલવાનો નહોતો. પણ ચાલુ પ્રવચને સ્વામીનું મન ગુરુ ઋણમાં એ ગુલતાન થઈ જાય છે અને બાપા બોલી ઉઠે છે કે અમારા ગુરુ યોગીજી મહારાજ પણ કાયમ કહેતા કે ભગવાન સૌનું ભલું કરો, ભગવાન ભજી લેવા, એમની આવી એક વિશ્વ કલ્યાણની ભાવના હતી. અને પાછા બાપા સ્ક્રિપ્ટમાં આવી ગયા. એ વખતે તો ત્યાં બેઠેલા કોઈને ખબર ના પડી, પણ જ્યારે પ્રવચન સાંભળ્યું ને બધાએ રેકોર્ડેડ, ત્યારે ખબર પડી કે આ સ્ક્રિપ્ટમાં તો હતું જ નહીં, વાક્ય ક્યાંથી આવી ગયું. હવે સામે 1886 ધર્મગુરુઓ બેઠા છે, પણ એના કાનની અંદર પણ પોતાના ગુરુનો સિદ્ધાંત, એમના ગુરુનું જીવન અને ભાવના નાખી દેવાની તમન્ના આપણા ગુરુના જીવનમાં જો હોય તો આપણે પણ શ્રીજી મહારાજની બે આજ્ઞા, બે વચનામૃતને કાયમ આપણા હૃદયમાં ધારી રાખીએ. પ્રથમનું 71મું, મહારાજ કહે છે કે ભગવાન આ લોકમાં આવે ત્યારે અક્ષરધામ અને પોતાના ઐશ્વર્ય અને પાર્ષદ સાથે આ લોકમાં આવે છે એમ સમજવું અને બીજાની આગળ વાત કરવી. બીજી વાત, શ્રીજી મહારાજ મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે આ સ્વરૂપની, આ મહિમાની વાતો તમે જે કોઈ પણ વાત કરો એની અંદર બીજ લાવજો. આપણે સત્સંગ કથાવાર્તા કરતા હોઈએ ત્યારે તો આ વાત આવે, પરંતુ આપણા વ્યવહારના કામકાજના કામની અંદર, ઘરના વાતચીતની અંદર પણ આપણે, શ્રીજી મહારાજ કહે છે કે દરેક વાતમાં આ વાતનું બીજ આવવું જોઈએ. તો એટલા માટે આપણે પણ ગુરુ ઋણ અદા કરવા માટે એકલવ્યને આપણી નજર સમક્ષ રાખીએ કે પોતાની સમગ્ર કલા એણે અર્પણ કરી દીધી, આપણી પણ તમામ કલા આપણે અર્પણ કરી દઈએ. આપણે યાદ રાખીએ ભગવાન કૃષ્ણને કે જ્યારે સાંદીપનીએ કહ્યું કે ગુરુ ઋણની અંદર મારો દીકરો તું પાછો લાવી આપ, તો ભગવાન કૃષ્ણ એ પોતે જાનના જોખમે છેક ભૂમા પુરુષ પાસેથી એ છોકરાને લાવે છે, એમ આપણે પણ જાનના જોખમે અને આપણી આવડતોના ભોગે આપણે આપણા ગુરુને રાજી કરવા માટેનો સંકલ્પ ધારણ કરીએ. અને એટલે જ ડૉક્ટર સ્વામી કહે છે કે વી આર બોર્ન ફોર BAPS, વી હેવ ટુ લીવ ફોર BAPS એન્ડ વી હેવ ટુ ડાય ફોર BAPS. તો અંતમાં નવ યુવાનો શ્રીજીનો સંદેશ લઈ ફરીએ, અક્ષર પુરુષોત્તમના ગાને ગગન ભરી દઈએ, આપણે પણ આવા પ્રચારની અંદર સામેલ થઈ અને ગુરુ ઋણ અદા કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ. જો આપણે તો આનંદ આનંદ આનંદ છે, મહારાજ સ્વામી મળ્યા અને બધું ઉઘડી ગયું, બધા દ્વાર માયાને ખસેડી લાત મારી અને આપણે આગળ આવી ગયા. જે મહારાજ સ્વામીની બહુ દયા કહેવાય, બહુ દયા, એટલે તો આપણે આજે ભેગા થયા છે અને ભેગા થતા રહીશું ને. સત્સંગ તો આખા બ્રહ્માંડમાં વ્યાપશે, એટલું બધું સત્સંગ થશે. એક એક સાધુ પાછળ લાખ લાખ વ્યક્તિ ફરશે. જો કેટલો સત્સંગ, ગુણાતીતાન સાંઈના વાક્ય છે, એટલે એ તો બધું થશે ત્યારે થશે. આપણે શું કરવાનું છે એ ધ્યાનમાં લેવું. આગળ તો જે મહારાજ સ્વામીના વચનો છે એ પ્રમાણે થયા જ કરશે, પણ આપણે અત્યારે હાલ જે આપણે કહીએ કે આવતા વર્ષે ભોજન સમારંભ છે, આવતા વર્ષે આજે શું છે એ જોવાનું છે, એટલે આપણે તો ભક્તિ કરવાની છે પ્રેમથી, નિષ્કલંક નિષ્પાપ. એમાં અંદર કોઈ કલંક ના આવે અને શુદ્ધ ભક્તિ આવે, કારણ કે શુદ્ધ પુરુષો મળ્યા છે. ભગવાન શ્રીજી મહારાજ, ગુણાતીતાન સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ એટલા પવિત્ર, એટલા શુદ્ધ પુરુષો છે, તો એને અનુરૂપ એને એની સાથે આપણે ચાલવાનું છે. આપણે જો જરાય ગડબડ થાય તો એમનું શોભે નહીં. યોગી આપા કહેતા કે ગુરુનું ખોટું દેખાય એવું ના કરવું, ગુરુનું લાજ જાય એમ ના વર્તું, એટલે એ તો આપણે પછી મહારાજ આપણી સાથે રહેશે. મહારાજ મહારાજ સ્વામી પ્રમુખ સાહેબ બધા જ આપણી સાથે રહેશે, કહેવું જ નહીં પડે. તમે કહેશો મહારાજ જતા રહો, મારે કહે ના હું નહીં જોઉં. તમે એવો ધર્મ નિયમ પાર્યા છે, નિષ્ઠા છે, અને એવી રીતે જે આપણે વર્તીએ તો મહારાજ ક્યાંય ના જાય, આપણી પાસે જ રહે. અને ખૂબ આનંદ મૂર્તિ છે, દિવ્ય મૂર્તિ છે, આપણે એમના સંગે આનંદ છે. આ લોકનું બધું આનંદ તો બધો ઠીક છે, આજે છે ને કાલે નથી. આજે રોડપતિ, આજે કરોડપતિ, કાલે રોડપતિ, બધા કેટલા બધા ઉથલ પાથલ થઈ ગઈ છે. આપણે આ જિંદગીમાં જોઈ આપણે જ જોયું હોય, આપણું જ બધું હોય કે ક્યાંથી ક્યાં આપણે આવી ગયા. જો તમે આટલા નાના હતા, આટલા નાના હતા, પછી મોટા થયા, હવે બે ફોટો કમ્પેર કરો, ઘેર જ ના ખાય. તમે જ છો પણ તમે મોટા થયા એટલે ઇટ્સ નોટ મી, અરે તું જ છે એવું. એટલે આપણા જિંદગીમાં જ પડે પડે આપણે બધો ફેરફાર થાય છે. એટલે આ આ નક્કી નહીં, આ માયિક તંત્ર છે, એ બધું હેરફેર બધું થયા કરે. પણ આ દિવ્ય તત્વ મારા સ્વામી અને મુક્તો એમાં કોઈ ફેરફાર ના થાય. એ અનાદિકાળથી જે છે જ, અને એમાં આપણે ગોઠવાવાનું છે. એના માટે આ બધું આ વર્તન શુદ્ધ રાખી મહારાજની રુચિ પ્રમાણે એમને જે આપણે કાર્ય કરવાનું છે એ થાય. એટલે અહીંયા જ અક્ષરધામ તમને એવો અનુભવ હશે, ગમે એટલી મુશ્કેલી હશે, ગમે એવું હશે, તો તમને મહારાજ સ્વામી ભેગા છે, પ્રમુખ સ્વામી ભેગા છે એવું લાગશે. અને પછી આનંદ હશે ગમે એ પરિસ્થિતિ અને સર્કમસ્ટન્સીસ અમારે, તમે સ્થિર રહેશો. એટલે એ આપણે કરે અને એ રીતે ભજન ભક્તિ થાય ત્યારે આપણે અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે, ઘણા આવે જ. અત્યારે દેહ ભાવ છે, અત્યારે અડધો દેહ ભાવ છે, અડધો આત્મભાવ છે, એટલે બેનું મિક્સચર છે, એટલે બધું ગડબડ થાય. જો કોરી જમીન હોય અત્યારે જે છે ડ્રાય લેન્ડ તો મજા આવે, પછી થોડોક વરસાદ પડે કીધમ કીચડ કાદો. અમારે દેશમાં તો બહુ થાય, અહીંયા તો થોડીક વારમાં બધું ડ્રાય થઈ જાય. અને અમારે તો ત્રણ ત્રણ મહિના સુધી ખાબોચિયા ભરાયેલા, પાણી ભરાયેલું રહે એક જ જગ્યા એ બધું. તો થોડો વરસાદ પડે ને તો બહુ ગડબડ થાય ચાલવામાં, હરવા ફરવામાં. પછી ખૂબ વરસાદ પડે તો ધોઈ જાય. એટલે ડ્રાય લેન્ડ અથવા તો ખૂબ વેટ થઈને બધું નીકળી જાય એમાં મજા આવે. પણ વચ્ચે એટલે આપણે બધી સ્થિતિ એવી છે, હાફ દીવ ભાવ હાફ મનુષ્ય ભાવ બધું, અને વી આર ટેન્ડિંગ આપણે એક્સટેન્ડિંગ ટુ ટુવર્ડ્સ દીવ ભાવ. એટલે એમ મજા છે. પણ એમાં બ્રેક પડી અને પાછા હટ્યા આપણે ઘણા થાય છે. આપણે અત્યારે અમને મળ્યા આ ટૂરમાં જ બધા જૂના જૂના બધા મળ્યા કે જે સત્સંગ કરતા હતા, પછી બસે બંધ થઈ ગયું, પછી પાછા આવ્યા. એટલે આ લોકનું બધું ગમે એટલું તમે કરો તો એ ઝીરો ઉપર આવે. સત્સંગ કરો ને, સત્સંગ ઇઝ ધી ઓનલી આઉટ વે. એટલે આપણને સત્સંગ ઉગારે તો ગમે એવું કરો ને, સત્સંગ છે છોડતા નહીં, ફોર્મ રાખવો જોઈએ અને એ આપણે રહીશું. એટલે આનંદ, આનંદ બધે આનંદ, જ્યાં જાઓ તો આનંદ. અમુક જગ્યા જઈએ તો આનંદ થાય એવું નહીં, બધે જ આનંદ આવે. અને એવી સ્થિતિ આપણે પામવાની છે અને થઈ શકે. અને હજારો એકાંતિક ભક્તો થયા છે મારાના ભગવાન આજે છે, એટલે એ એ સ્થિતિ પામીએ. એટલે એ દ્રઢતા આપણે કેળવીએ એ જ પ્રાર્થના.

जय गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय दिल्ली अक्षरधाम महोत्सव नी जय जय जय भारत की संस्कृति एवी छे के देश परदेश थी લોકો આકર્ષાય છે, અહીંયાનું મન થાય છે. ઇતિહાસમાં તો ઘણા બધા મુસાફરો અહીંયા ભારત આવીને એની મુલાકાત લઈ ગયા. એમાં એક પ્રસિદ્ધ ચાઇનાના એક મુસાફર યુ એન સંગ ઘણી સદીઓ પહેલાં પોતે અહીંયા ભારત આવે છે એમના શિષ્ય મંડળ સાથે, અને સમગ્ર ભારતમાં ફરે છે. ખૂબ જ અભિભૂત થઈ જાય છે કે ભારતની આવી ભવ્ય સંસ્કૃતિ અહીંયા વિકસી રહી છે. ઠેર ઠેર જાય છે અને દરેક જગ્યાએ સંસ્કૃતિના નવા નવા પાસા અહીંયા આગળ એની સમક્ષ ઉગાડતા જાય છે. એ જોઈએ છે કે આ ભારતમાં જે શિલ્પકળા છે, જે ચિત્રકલા છે, જે વણકર કલા છે, જે પણ કંઈ સાહિત્ય કલા છે, જે ચિંતન છે, એ બે નમૂન છે. એને થયું કે આવો જ એક ભવ્ય વારસો હું મારા દેશને પણ શા માટે ના આપું. એને નક્કી કર્યું કે હવે અહીંયા ભારતમાંથી બધા ઉત્તમ ઉદાહરણો હું લઈ જાઉં મારા દેશમાં. એટલે કે જે પણ કંઈક સારા સારા શિલ્પોને મળ્યા એ ભેગા કરે છે, સારા સારા ચિત્ર ભેગા કરે છે, સારા સારા જે પણ કંઈ કાપડના બધા રંગકામનું બધું હોય, વણકણ કામ થયું હોય એ બધું ભેગું કરે છે, સારા સારા સાહિત્યના બધા અંશો કાવ્યો, અને સાથે સાથે આપણે ભારતના શાસ્ત્રો પણ લઈ જાય છે, ગીતા ઉપનિષદ વગેરે. પાછળનો રસ્તો એ પોતે દરિયાવી માગે પોતે જાય છે, પોતાના દેશ તરફ પોતે જઈ રહ્યા છે, બરાબર મધ દરિયે પહોંચે છે. અને એ વખતે એવું બને છે કે દરિયામાં તોફાન આવે છે, ચારે બાજુ આખો અંધકાર છવાઈ જાય છે, વાદળો પણ ઘેરાઈ જાય છે, મૂસળધાર વરસાદ પડે છે, મોજાઓ પણ એકદમ તોફાની બની જાય છે, અને બધાને થયું કે બસ હવે આપણે ગયા. એ વખતે જે પેલો નાવિક હોય છે એ બધાને વિનંતી કરે છે કે હવે બહુ જ પરિસ્થિતિ એકદમ જોખમમાં મુકાઈ છે, એટલે જો આપણે બચવું હોય તો વજન ઓછું કરવું પડશે. આને થયું કે ઓહ, જે મહાપ્રાણે કેટલા બધા કેટલી બધી જગ્યાએ ફરી ફરીને પરિશ્રમ વેઠીને મેં જે બધું ભગ્યું કરેલું, અમારે એને ફેંકી દેવાનું શું કરવું હવે? પણ જીવનું જોખમ હતું, વિકલ્પ જ નહોતો. એટલે પહેલાં તો જે મોટી મોટી જે મૂર્તિઓ હતી બધી શિલ્પકલાની, એ પહેલાં દરિયામાં ફેંકી દઈશ, જે હોય તે વાંધો નહીં, આપણું જીવ તો બચશે ને, પછી ફરી વાર આવીશ પાછો. પણ હજી પરિસ્થિતિ હાથમાં આવી નથી, કાબુમાં નથી. તો નાવિક કહે છે કે હજી વજન ઓછું કરો, જીવવું હોય તો વજન ઓછું કરવું જ પડશે. એટલે પછી વારા ફરતી જે પણ કંઈ ચિત્ર હોય છે, જે પણ કંઈ કાપડ હોય છે, બીજા કંઈક સાહિત્યના પુસ્તકો હોય છે, નાટક કાવ્ય વગેરે, એ એક પછી બધું દરિયામાં ઇફેક્ટ થઈ જાય છે. એકદમ ભારે હૃદયે એ બધું નાખે છે. પણ જ્યારે ખરેખર પરિસ્થિતિ એકદમ અંતિમ અવસ્થામાં આવી ગઈ, નાવિક કહે છે કે હજી જે પણ કંઈક એક નાની પેન સરખી પણ વસ્તુ એ પણ તમે હવે ફેંકી દો, કારણ કે તો જ કંઈક બચવાનું આપણે આશા છે. એ વખતે એની સાથે જે કંઈક શિષ્યો આવેલા, એ લોકો જે બાકી રહેલા શાસ્ત્રો, બાકી બધું જ ફેંકી દીધું હતું, પણ ભારતના કેટલાક શાસ્ત્રોના અંશોને રાખી મૂકેલા, એનો શિષ્ય એ ફેંકવા જાય છે. એ વખતે આ યુવાન સિંગનું મન માનતું નથી, અને શિષ્યને હાથ પકડી કે નહીં, આ તો હું તને નહીં જ ફેંકવા દઉં, હું ભલે હું કૂદી પડીશ, હું મરી જઈશ, પણ આ ભારતના શાસ્ત્રને મારે ખોવા નથી, આમાં તો આખી સંસ્કૃતિની મૂડી છે. આ તો ઠીક, પેલા શિષ્ય કહે છે, પણ ગુરુજી તમે આ તો ખાલી કાગળ ઉપર આમ લિપિ માત્ર જ, કેવું નથી,
કે તમે સમજતા નથી ભારતની સંસ્કૃતિના પાયા આના પર નખાયા છે. આમાં જે તાકાત છે, મારા જેવા તો કેટલાય, મારા જેવા તો શું, મારા જેવા તો કેટલાય ગુરુ ઊભા કરી શકે એવી આ ભારતની એક એક શાસન એક એક પંક્તિમાં તાકાત છે. હું કૂદવા માટે તૈયાર થઈ જાઉં છું. આવું સાંભળીને એના બે શિષ્ય કૂદી પડે છે અને કહેતા જાય છે કે ગુરુજી, અમારા વતી તમે આ શાસ્ત્ર આપણા દેશમાં લઈ જાઓ અને બધાને વાત કરજો કે ભારતની કેવી મહાન સંસ્કૃતિ છે, એમના શાસ્ત્ર પણ કેવા મહાન છે. આપણે સૌને ગૌરવ થાય, આપણી સંસ્કૃતિના પાયામાં આ ગીતા, ઉપનિષદ, વેદ જેવા અદ્ભુત શાસ્ત્રો છે. એમાંનો જ એક કદાચ આપણે કહી શકીએ એવા પ્રમુખ ઉપનિષદનો આપણે અભ્યાસ કરી રહ્યા છે, જેના આધારે આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે. ઉપનિષદ માત્રનો સાર, ગીતાનો પણ સાર પ્રત્યક્ષ ભગવાનમાં જોડાવો, એ જોડાવા માટે આપણે અત્યારે કેટલા દિવસથી પ્રયત્ન કરી રહ્યા છે સ્વામીશ્રીના પ્રસંગો જાણીને. તો સર્વપ્રથમ આપણે હાથ જોડી અને સ્વામીશ્રીની મૂર્તિ સાથે શ્લોકનું ગાન કરશું.

ગઈ ગયેલા આપણે પેલી માતાને બીમાર અવસ્થામાં મૂકીને આવ્યા છે. વાત જાણી એમ છે કે એની દીકરીને એક જીવલેણ રોગ લાગુ પડી ગયો છે. શું રોગ છે, કેવો રોગ છે, એનો ઉપચાર શું કરવું, કશી કંઈ ખબર પડતી નથી. એટલી વાત નક્કી થઈ ગઈ છે કે છોકરીને જીવવા માટે માંડ 5-6 મહિના રહ્યા છે. ડૉક્ટરો ભલામણ કરે છે માતાને કે તમારે જે પણ કંઈક કરવું હોય આ 5-6 મહિનામાં તમે કરી દો. માતા કહે છે કે બીજું તો શું, મારી દીકરીને જેટલું વ્હાલ આપી શકું એટલું પ્રયત્ન કરું. એને અંદર ત્યાં આઈસીયુમાં જવા દે છે, પણ રોગ એવો ચેપી છે કે ડૉક્ટરની સ્ટ્રિક્ટ સૂચનાઓ છે કે તમારે કોઈ પણ પ્રકારનો ફિઝિકલ સ્પર્શ ના થવો જોઈએ, અને એમાં પણ કંઈક પ્રવાહીનો આપલે થાય, થૂંક છે, પેશાબ છે, લોહી છે, પરસેવો છે, તો પછી અમે કંઈ ગેરંટી આપતા નથી. એટલા માટે ડૉક્ટર નર્સ તો હતા જ, પણ ઇવન માતાએ પણ સંપૂર્ણ પેલું યુનિફોર્મ પહેરીને જ, આખું પેલું એપ્રન પહેરીને જ ત્યાં અંદર પ્રવેશ એમના માટે શક્ય બનતો. 3-4 મહિના પસાર થાય છે અને ડૉક્ટરને આશ્ચર્ય થાય છે કે જે છોકરીને જે સિમ્પટમ્સ હતા, ચિહ્નો હતા, એ ધીમે ધીમે પાછા પડવા માંડે છે. એટલે કે જે છોકરી છે, 10-12 વર્ષની છોકરી, એ સાજી થતી હોય એવો લોકોને લાગે છે. પણ એના કરતાં પણ એક આશ્ચર્યકારી ઘટના એ બને છે કે માતા જે સાવ સાજી હતી, એના દેહમાં આ બધા સિમ્પટમ્સ આવવા લાગ્યા. એના દેહમાં આ રોગ લાગુ પડી ગયો. ડૉક્ટરને આશ્ચર્ય કે આવું કેમ, આટલા સંપૂર્ણ યુનિફોર્મમાં જાય છે, એકદમ ઇન્ટેન્સિવ કેરમાં છે, બધું સ્ટેરિલાઇઝ છે, કોઈ રીતે આવો કંઈ સંપર્ક થયો નથી. પણ ડૉક્ટરને ડાઉટ ગયો. માતાને બોલાવે છે કાંતમાં કે આવું કેમ, તું વાત કર કે તે કંઈક આવી રીતે સ્પર્શ કર્યો છે કે ના. પણ ઢીલું પૂછું બોલ્યું. ડૉક્ટરને તો ખ્યાલ આવી ગયો કે આમાં કંઈક દાડમાં કાણું લાગે છે, ગડબડ લાગે છે, કે તું કબૂલ કર, બોલ, કંઈ સંપર્ક થયો તો, ફિઝિકલ કોન્ટેક્ટ થયો છે. 2-3 મિનિટ ના પાડે છે, પણ પછી આમ નીચું જોઈ લે છે. ડૉક્ટર ખીજાવા માંડે છે. અમે તને કીધું તું, તને ખબર હતી આ રોગ ચેપી છે, શા માટે આવું કર્યું, તને ખબર નથી શું કર્યું, તે વાત કર પહેલાં અમને કહે. પેલી બાઈ કહે છે કે બીજું તો કશું જ નહીં, એકવાર અમારી દીકરીને રમાડતી હતી અને રૂટીન પ્રમાણે જે પણ કહીને જમાડું, રમાડું, એના રમાકડા સાથે એને રમાડું, એને વાર્તા કહું, એને વહાલ કરું. એકવાર મારી બેટીએ મને કીધું કે મમ્મી, તો રોજ મારી સાથે રમે છે, મને વાર્તા કહે છે, મને જમાડે છે, મને પંપાડે છે, પણ વોન્ટ યુ કિસ મી, એકવાર મને બચ્ચી કરને. કે બસ એકવાર મેં ખાલી એને કિસ કરેલી બસ. ડૉક્ટર કહે છે તું મૂર્ખી છે, તને આટલી બધી વાર કહ્યું, તને ભાન નથી પડતી જો લાગુ પડ્યો કે નહીં રોગ, શા માટે આવું કર્યું, વાય કેમ આવું, તને ખબર હતી આવું થશે, પણ આટલી બધી સ્ટ્રિક્ટ સૂચના પછી પણ તું માની ને જો થયું કે નહીં, શા માટે આવું કર્યું, બોલ કેમ, વાય. માતા પાસે બીજો કોઈ જવાબ નહોતો. માતા એક જ વાક્યમાં કહે છે, બીકોઝ આઈ એમ અ મધર, કારણ કે હું માતા છું. જ્યારે મારી દીકરી આવું મને કે વોન્ટ યુ કિસ મી વન્સ, માંથી ના પડાય. વાર્તાનો બહુ જ એક કરુણા અંત છે. બને છે એવું કે દીકરી જીવી જાય છે અને માતા મરી જાય છે. માતાની કબર ઉપર જ્યારે દીકરી ત્યાં પેલોને જે પાડિયા જેવું પેલું મૂકે ને ટોમસ્ટોન, એમાં માતાનો દરેક જગ્યાએ માણસ મરી જાય એનો પરિચય આપવામાં આવે કે આ તારીખે જન્મ થયો, આ તારીખે મરણ થયું, આ તારીખ આમ થયું તેમ થયું, બધું પરિચય આપવામાં આવે. પેલી દીકરીએ બીજું કશું ના લખ્યું ને માતાના પેલા કબર ઉપર, ખાલી એટલું જ લખ્યું, બીકોઝ શી વોઝ અ મધર. માતા મરી ગઈ કારણ કે માતા હતી. માતાના અંતરના બીજું કશું ભાવ નહોતો કે હું માતા છું, મારે મારું માતૃત્વ બજાવી દેવું છે, ભલે કદાચ પ્રાણ જાય, પણ સ્વામી પણ કહે છે હું માતા છું ને. સ્વામી બાપાએ આવું ઘણું બધું કર્યું છે આપણા માટે.
ડોક્ટરે ઘણી બધી સૂચના આપી છે, ઘણી અનેક વાર સલાહ આપી છે, આપણા પ્રકાશમાં પત્રિકામાં અનેક વાર આવી ગયું છે, વર્ષોથી આપણે વાંચતા આવ્યા છે. ડોક્ટરોની ભલામણ, આપણા જીવન પ્રાણ પ્રમુખસિંહ મહારાજ હવેથી પધરામીને આગ્રહ નહીં રાખો હરિભક્તે, હવે પોતાના સંતાનનું નામ સદગુરુ સંતોષ પાડશે, હવે કોઈ વાસ્તુમાં નહીં આવે, હવે આમ નહીં કરે, હવે હાર નહીં પહેરવાના, હવે આમ નહીં કરો, જમણે પછી નહીં બોલે. કેટલી બધી વાર સૂચના આપણે આવી જ છે ને દર વખતે. આપણે હવે તો આપણે પણ કંટાળી ગયા છે કે આ તો બોલે, ડોક્ટર તો બોલે. સ્વામીશ્રી ના પાડે, સ્વામીશ્રી મિશન ક્યારે અટક્યું છે કેમ? સ્વામી કહે છે બીકોઝ આઈ એમ અ મધર. ડોક્ટર સ્વામી આપણને કહે છે કે સ્વામી હવે તમે તો સમજો, હરિભક્તો નહીં સમજે. સ્વામી કે હું કેવી રીતે સમજું? બીકોઝ આઈ એમ અ મધર. સ્વામીને તો અનેક વાર આવા પ્રસંગોમાં આપણે જોયા છે કે જ્યારે આમ જ્યારે 83નો પ્રસંગ બન્યો હાર્ટ એટેકનો, ત્યારે બધાને થયું કે બસ હવે ખલાસ, હવે તો પધરામીને વિચરણ તો સદંતર બંધ થઈ જશે. પણ આપણે જોઈએ છીએ બીજા જ વર્ષમાં સ્વામીજી સમગ્ર વિશ્વને 5 ખંડમાં સ્વામીજી ઘૂમી વર્યા. બીજા જ વર્ષે વિશ્વયાત્રા, વિશ્વ પ્રવાસ સ્વામીને ત્યાં થઈ ગયો. અને ત્યાર પછી ભારતમાં પણ આવ્યા, ભારતના બીજા કેટલા બધા રાજ્યોમાં પણ સ્વામીજી ફર્યા. એના પછીની સાલમાં 85 સાલમાં અહીંયા જ આ કાનમમાં જ 20 દિવસમાં સ્વામીશ્રીએ 95 ગામ સુપતે ફરી વળ્યા. સ્વામી વેગ સાગર સ્વામી બધું લખે છે કે જે આપણે પહેલાં પણ ના જોયું હોય એવું વિચરણ સ્વામીશ્રીનું થઈ ગયું હતું. સ્વામીશ્રી તાવમાં, કાનમમાં જ તાવમાં સ્વામીશ્રી રોજ રોજ 30-30, 40-40 પધરામી કરતા હતા. વેગ સાગર સ્વામી નોંધે છે કે આપણની તબિયત સાવ સાજી હતી ત્યારે પણ આટલો ભીડો સ્વામી આપણ નહોતા બેઠા, તો આ તો હાર્ટ એટેક પછી કેમ? સ્વામી કહે છે બીકોઝ આઈ એમ અ મધર. સ્વામી કહે છે હું મારું માતૃત્વ ના બજાવું તો બીજું ઉંમર કરવું શું બીજું? એવા સાચા અર્થમાં પોતે માતા છે એ માતાથી રહેવાતું જ નથી. પ્રાણના ભોગે પણ એ માતા પોતાના બાળકોને રાજી કરવા માટે એ કુરબાની આપે છે. એક બીજી નાની એક કરુણ વાર્તા છે, વાર્તા જ છે પણ એનો મર્મ બહુ જ હૃદયસ્પર્શી છે. એક ગામડામાં એક માતા પોતાના એકને એક દીકરાને ઉછેરે છે. છોકરો બહુ હોશિયાર એટલે ભણવામાં તરત બધું જે ગામડાની નિશાળમાંથી જેટલું કંઈ ભણાવે એ બધું પામી જાય. માતાને થયું કે છોકરો બહુ હોશિયાર છે, જેને આપણે શહેરમાં મોકલીએ અને સારી કંઈક કોલેજ સ્કૂલમાં આપણે દાખલ કરીએ તો ખૂબ જ આગળ વધી શકે એમ છે. માતા તો સાવ ગરીબ, કરું શું, રાત દિવસ મહેનત કરે છે, પૈસા ભેગા કરે છે, છોકરાને શહેરમાં મોકલવા અભ્યાસ કરવા માટે મોકલે છે. છોકરો ખરેખર સાવ હોશિયાર હતો, તેજસ્વી હતો, એ ધીમે ધીમે આગળ વધે છે. આ બાજુ માતા ગામડામાં રાત દિવસ કાળી મજૂરી કરી પૈસા ભેગા કરી અને છોકરાને ત્યાં શહેરમાં ભણાવે છે. છોકરો ધીમે ધીમે 10મા ધોરણ 12મા ધોરણ એમ કરતાં આગળ વધે છે. પણ શહેરનું વાતાવરણ, શહેરના જે નાટા રંગ બધા એમાં લેવા જાય છે અને કોલેજમાં દાખલ થાય છે. આખું જે કોલેજનું રંગેલું જે આખું વાતાવરણ, એના મિત્રમાં પણ એવા થઈ જાય છે અને પછી બધા પ્રકારના મિત્રો થઈ જાય છે. એટલે કે પછી એને એક છોકરી મને હેત થઈ જાય છે અને એવું હેત બસ મરણાંત હેત થઈ ગયું કે હવે પાણું તો તને પાણું, બાકી જીભ કાઢીને મળું, બસ આવું થઈ ગયું તેને. કે મારા માટે જીવનસાથી ભગવાને તને જ સર્જી છે, બસ બીજું કોઈ છે જ નહીં મારા માટે આ પૃથ્વી ઉપર, એવું જબરજસ્ત હેટ થઈ ગયું આ છોકરી સાથે. એને થયું કે હવે કરું શું. ઘણી બધી હિંમત ભેગી કરી છોકરીને કહે છે કે તું મને પરણીશ? છોકરી હા પાડી દીધી તરત જ. એને કહો આ તો બહુ એકદમ ટૂંકમાં પતી ગયું, બાકી એવું બનતું નથી હોતું બહુધા. અને આપણે જોઈએ છીએ ફિલ્મના કલ્ચરમાં તે બધા આવ્યા છો, માન માન બધું ભેગું થતું હોય 3 કલાકને અંતે કેટલી બધી ફાઇટિંગ થાય ને કેટલા રડે ને કાઢે ને બધું. તો કે આ તો પહેલાં ધડકે જ આપણો સાંધો બાજી ગયો. પણ પેલી છોકરી કંઈ ખબર નહીં કેવા કુળમાંથી આવતી હશે, કેવી કુસંસ્કારી હશે, એને બહુ જ એક વિચિત્ર એક અયોગ્ય માંગણી કરી. છોકરી કહે છે કે હું તારે લગ્ન કરું પણ મને સાબિતી જોઈએ કે તને મારા માટે કેટલો પ્રેમ છે, કે તું મારા માટે શું લાવે, શું મને આપે તું. છોકરી થી ઓહ તારા માટે તો હું તારા લાવી લઉં, સમુદ્રના પેટાળમાંથી તારા માટે તો મોટી મોતી હું ચૂંટી લઉં, તને શું જો તું માંગ, તારા માટે શું ના થાય. મહાત્મા જ્ઞાને યુક્ત ભક્તિ હોય તો, નિશ્ચય હોય તો શું ના થાય. છોકરી કહે છે મારે બીજું કશું જોઈતું નથી, તારા પ્રેમની સાબિતી એક જ વસ્તુમાં મને હું પામી જઈશ કે તારા માતાનું મારે હૃદય જોઈએ, બસ આવી માંગણી કરે છે.
પેલો છોકરો તો એવો મહાન થઈ ગયો, એવો કામાન થઈ ગયો કે લાવી દો તરત જ, અને એમ કઈ દોટ મૂકે છે સીધો ઘરે. એ વખતે હા પડી ગઈ, પણ એને આમ પછી જ ભાન આવે છે કે આ કેવી માંગણી કરીશ, મારી માતાનું મારે જો કાળજો આપવું હોય એનો અર્થ એમ કે મારી માતા મરી જાય ને. હવે દોડતા દોડતા આ મનમાં એના વિચાર બધા ઘૂંટાય છે. પછી એક બાજુ આ પ્રેમ એને ખેંચે, એક બાજુ માતાનો પ્રેમ ખેંચે, બરાબર ફસાઈ ગયો. દોડતા દોડતા તો ઘરે પહોંચી ગયો, પણ પછી એકદમ હિમાસણ પડી ગયો, એકદમ મનમાં ગરમાથા ચાલ્યા કરે. ઘરે પહોંચે જ માતા એકદમ ખુશખુશાલ થઈ જાય છે કે ઓહો બેટા તો આવી ગયો, શું કેવું ચાલે છે, ભણે છે કે નહીં બરાબર, પરીક્ષા કેવી ગઈ, બરાબર ત્યાં ભાવે છે કે નહીં, છાત્રીનું ખાવાનું ફાવે છે, ત્યાં રહેવાનું કરવાનું, નાવા ધોવાનું, ગરમ પાણી મળે છે, બધું જ પૂછે છે. માતા એકદમ રાજી હોય છે, છોકરો આવે છે, પણ એકદમ મૂડલેસ હોય છે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ માતા તો છોકરો આવ્યો છે એટલે જાતની રસોઈ બનાવે છે, એકદમ રાજી કરે છે, એને રમાડે છે, જમાડે છે, પંપાડે છે, પણ છોકરો કે રિસ્પોન્સ જ ના આપે. માતાને થાય છે કે કેમ આવું કરે છે બેટા, એટલે પછી ત્રણ ચાર દિવસને અંતે પછી માતાથી રહેવાતું નથી, કે બેટા તને શું થયું છે, કેમ આવું સાવ મૂડલેસ તું વર્તે છે, તને કંઈક પ્રશ્ન છે, કોઈ કે તને કંઈક ખીજાયો છે, તને કોઈ કોઈક આમ તને કંઈ હેરાન કરે છે કોઈ સ્કૂલે, એટલે તું ભાગી આવ્યો છે, તને કોઈ બીમાર છે, તને પ્રશ્ન તું વાત તો કર, તને જોયે છે શું, તું કે તને આપું. પેલો છોકરો કહે છે કે માં તું આવું કહીશ નહીં મને, કારણ કે મારે જે માગવાનું છે ને હું તને તારી પાસેથી આમ કેવા મોઢે હું માગું, કે તું માગને તને ક્યારે ના પાડી છે, તારા માટે તો હું જીવું છું, તું માગ, તારે જે માગો તું આમ નિશંકપણે મારી પાસે માગ. પેલો છોકરો પછી કહે છે કે માં વાત એમ છે કે હું લગ્ન કરવાનો છું, દાદાને કહી જ દે છે, પૂરતા તો નથી જ કે મારે લગ્ન કરવાના છે એક છોકરી સાથે, અને એની સાથે હું લગ્ન કરવાનો છું, પણ એવી એક વસ્તુને માગી છે ને કે હવે મારાથી ના નથી પાડાતી, એક મેં વચન આપી દીધું છે. કે શું બોલતો, કે માય તારું હૃદય માગે છે, કે એમાં ક્યાં મોટી વાત છે લેને. અને માતા સીધું ચપ્પુ ધરે છે, તો વાર્તા છે, બાળકના હાથમાં ચપ્પુ દે કે લે બેટા લઈ લે, કે તું તું ખુશી થઈશ ને, તું રાજી થઈશ ને, કે તને આની સાથે લગ્ન કરે છે, કે હા, કે નક્કી છે, કે હા, કે ખરેખર તું રાજી થઈશ ને, કે બસ તારા માટે તો જીવું, તારા મોઢા પર હું આમ ખુશી જોઉં એના માટે મારા રાત દિવસ પ્રયત્ન છે, જો તું ખરેખર ખુશી થતો હોય, ખુશ થતો હોય, જા હૃદય લઈ લે મારું. પેલો છોકરાને ખબર નહીં, એ પણ કેવા મૂડમાં આવી જાય છે ને, એકદમ આનંદમાં આવી જાય છે કે માતા તો રાજી થઈ ગઈ. વાર્તામાં એવું વાત આવે છે કે પછી છોકરો તો માતાનું છાતી ચીરી અને હૃદય લઈ લે છે, અને ત્યારે ત્યાંય થાય છે કે બસ હવે તો સીધી જ પેલા પીરીને ઘરે જાઉં છું અને ત્યાંને બતાવી દઉં કે જો તારા માટે મને કેટલો પ્રેમ છે, હૃદય હાથમાં હૃદય છે, અને ત્યાંથી ઘરેથી દોટ મૂકે છે, સીધી પેલાના ઘરે પેલીની ઘરે મારે જવું છે, એમ રસ્તામાં દોડે છે એટલો ફાસ્ટ દોડે છે એ જ ધૂનમાં, કે ત્યાં જઈશ અને હૃદય આપીશ, અને ત્યાંને ત્યાંને સાબિતી આપી દઈશ કે જો મને તારા માટે કેટલો પ્રેમ છે. દોડતા દોડતા દોડતા તો જાય છે, પોતાની ધૂનમાં છે, બીજું કંઈ ધ્યાન રહેતું નથી, ત્યાં ઠેસ વાગે છે ને નીચે પડે છે અને હાથમાં જે હૃદય છે એ નીચે ભટકાય છે, મુઠ્ઠી ખુલી જાય છે, એમાં જે હૃદય બહાર આવીને પછડાય છે નીચે, હૃદય પછડાય છે. એ જ વખતે હૃદયમાંથી વાચા ફૂટે છે, હૃદય શું બોલે છે કે બેટા તને વાગ્યું નથી ને, આ માતાનું હૃદય હતું ને, પ્રાણના ભોગે પણ મારા બાળકની સુખાકારી માટે. આગલી રાત્રે ખૂબ મોડું થયું હતું, પધરામણી પણ ખૂબ થઈ હતી, સભા પણ ખૂબ મોડી પડી થઈ હતી. સ્વામી શ્રી રાત્રે મોડા પડવા ગયા હતા સવારે, તો પણ રૂટીન પ્રમાણે તો સ્વામી બાપા નાહી ધોઈ નિત્યવિધિ પતાવી અને પૂજામાં આવે છે. એ વખતે 7-1 વાગ્યા હતા, રૂમમાં સ્વામી બાપા પૂજા કરતા હોય છે. એ વખતે અચાનક સ્વામી બાપાને છાતીમાં દુખાવો પડે છે, સેવક સંઘને બોલાવે છે, યોગી પ્રિય સ્વામી વખતે સેવા માતા સાથે, યોગી બાપા સ્વામી બાપા યોગી પ્રિયને કહે છે કે છાતીમાં એકદમ દુખાવો થાય છે, ડાબી બાજુ જો તો શું છે, છાતીમાં બધે જ પરસો થઈ ગયો હતો, અને પછી તો એટલો સખત દુખાવો, સ્વામીશ્રીથી બેસાયું નહીં, સ્વામીશ્રી ત્યાં ને ત્યાં પૂજાની પાટ ઉપર સ્વામીશ્રી ત્યાં સુઈ ગયા. અમને ખ્યાલ આવી ગયો કંઈક ગંભીર કંઈક પરિસ્થિતિ છે, યોગીજન સ્વામી આવી ગયા, યોગી સ્વામી પલ્સ લીધું, ઓનલી 54 પલ્સ 54, બ્લડ પ્રેશર તો કંઈ હાથમાં આવ્યું જ નહીં. તાત્કાલિક બીજા ડૉક્ટરને બોલાવ્યા, મણિભાઈને બોલાવ્યા, આનંદથી પણ ફોન કરી દીધો, મણિભાઈ આવ્યો, ખ્યાલ આવી ગયો કે આ હાર્ટ એટેક છે, એકદમ ક્રિટિકલ ઇમરજન્સી સિચ્યુએશન છે, તાત્કાલિક ત્યાં ઇન્જેક્શન આપી દીધું.
છતાં પણ કઈ બહુ પરિસ્થિતિમાં કઈ ફેરફાર ના થયો. પલ્સ ફરી લીધું, 60 પહોંચી લીધું, બીજું ઇન્જેક્શન આપ્યું, નવલજીને પણ બીજી દવા આપી, કઈ બહુ ખાસ ફેરફાર ના થયો. આમ વડોદરાથી પણ ત્યાં તો પેલા અમદાવાદ, બોમ્બે, વિદ્યાનગર બધે ફોન થઈ ગયા, અને ધીમે ધીમે બધા હરિભક્તો બનાવવા માંડ્યા, ત્યાં સંતો પણ મને ખબર પડી ગઈ. પછી અહીંયાથી આપણે બી આર પટેલ ડૉક્ટર વડોદરાથી પણ ત્યાં આવી ગયા, ખબર પડી કે હવે તો પરિસ્થિતિ એકદમ ઇમરજન્સી, એમાંથી પસાર થઈ ગયા છે. પણ સ્વામીજી હજી ક્રિટિકલ સ્ટેજમાં છે, તાત્કાલિક એને આપણે આઈસીયુ મારે હોસ્પિટલમાં વડોદરા આપણે લઈ જઈએ. બધા નિર્ણયો લેવાયા, બધે ફોન થઈ ગયા, સ્વામીજીની ગાડીમાં સોડાવી દીધા. સ્વામીજીની ગાડી આગળ પાછળ બધા સંતો, નક્કી કર્યું કે હવે ત્યાં તો બહાર પછી પણ ઘણો સમય થઈ ગયો હતો, પણ હજી ક્રિટિકલ સ્ટેજમાંથી આપણે બહાર આવ્યા છીએ કે નહીં, ગમે તે થાય, કંઈ નક્કી નહીં, આ તો હાર્ટ એટેક છે, પહેલી વાર આવો પ્રસંગ બનતો હતો, કોઈને કંઈ ખબર નહીં, બધા મૂંઝાઈ ગયા, સૂજે નહીં કંઈ. બધા બી આર પટેલ બધાએ થોડીક રાહત આશ્વાસન આપ્યું કે વાંધો નહીં, આપણે ડાયરેક્ટ પહેલાં વડોદરા પહોંચીએ, વચ્ચે આપણે ક્યાંય રોકાવ

કે આજે ડાયાભાઈ ગજ્જરે ત્યાં આણંદમાં શિક્ષાપત્રની પારણી આયોજન કર્યું છે, અને મેં વચન આપેલું કે હું ત્યાં જઈશ. એમને મંડપ બાંધ્યો હશે, બધા સગાવાલો બધા સ્નેહી બધા મોટા મોટાને આમંત્રણ આપ્યું હશે, તો હું તો જઈ શક્યો નથી, આ બીમારી આવી છે. માટે આચાર્ય સ્વામી અને બે સંતો ત્યાં ખાસ જાય એમને મારા વતી માફી માગજો કે સ્વામીજી આ વખતે આવ્યો નથી, હું બીજી વાર કોઈક વાર આવીશ અને મેં રાજી કરી લઈશ. આ કઈ પરિસ્થિતિ છે? હાર્ટ એટેકની વાત કરીએ છીએ આપણે, જીવન મરણનો પ્રસંગ છે, જીવન આમ ડોલે છે. એક બાજુ જો આમ સેજ કંઈક આગુ પાછું થઈ ગયું, ખલાસ ખેલ પૂરો. અને જે ડૉક્ટરો જેને હાર્ટ એટેક આવે ને ખબર પડે, હાર્ટ એટેક એટલે ડૉક્ટરે ત્યાં અમેરિકામાં વાત કરી, જ્યારે હાર્ટ એટેક આવે ને તમારા હૃદય ઉપર જે જબરજસ્ત દબાણ આવે, તમને એવું લાગે કે આમ આમ ભીડામાં વાઇસમાં પેલા આપણું હૃદય આમ કોઈ કચડતું હોય ને, એટલું સખત પ્રેશર હાર્ટ ઉપર આવે. એવા સંજોગોમાં સ્વામીશ્રીને હજી આમ હોસ્પિટલે પહોંચવાનું છે, ગામડામાંથી સ્વામી હજી વડોદરા જઈ રહ્યા છે. સ્ટ્રીક સૂચના આપવામાં આવી છે કે બીજે ક્યાંય આપણે ગાડી રોકવી નથી. એવામાં સ્વામીશ્રી ગાડી રોકે છે અને હરિભક્ત યાદ આવે છે, એ તો હાજર છે જ નહીં પ્રત્યક્ષ પાછા, કે ડાયાભાઈ ગજ્જરે આનંદમાં ત્યાં શિક્ષાપત્રની પારણ ગોઠવી છે, તો સંતોને ખાસ મોકલજો. મારા વતી માફી માગજો કે સ્વામી નથી આવી શક્યા, હું બીજી વાર કોઈક વાર આવીને એમને રાજી કરી લઈશ. પ્રાણના ભોગે પણ સ્વામીશ્રી આવી રીતે હરિભક્તને રાજી કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. આ એક એક પ્રસંગ સ્વામીના જે બીમારીના પ્રસંગો છે તમે જો, એક એક પ્રસંગ આપણે લાગે કે આવા પ્રસંગમાં સ્વામી બાપા હરિભક્તને યાદ કરે છે, સંતોને યાદ કરે છે. સ્વામી બાપા અહીં બિહારની હોસ્પિટલમાં આવ્યા, ત્યાં લગભગ 30-40 દિવસ રહ્યા પછી આપણે અહીંયા અશોકભાઈના ઘરે ત્યાં એમ્સ ઓક્સિજનમાં જ બાપા ત્યાં આરામ કરતા હતા. જ્યારે ડૉક્ટર સ્વામી મહાન સ્વામીને ખબર પડી કે સ્વામી બાપા આવી રીતે વડોદરામાં દાખલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, વે મહાન સ્વામી ડૉક્ટર સ્વામી ત્યાં આવે છે બાપાની ખબર જોવા, બાપાની તબિયત પૂછવા માટે. એ વખતે સ્વામી બાપા સેવકોને શું સૂચના આપે છે કે મહાન સ્વામી આવ્યા છે, એના માટે મગ કર્યા છે કે નહીં, ડૉક્ટર સ્વામી આવી ગયા છે એમને બરાબર પથારીની વ્યવસ્થા કરી આપજો. હવે કોણ કોની સંભાળ લે છે? આપણે આવે છે સ્વામી બાપાને તબિયત જોવા માટે, સ્વામી બાપા આપણી સારવાર લે છે. સ્વામી બાપાને મનમાં એવું કશું જ નથી કે હું બીમાર છું, મારી સેવા થવી જોઈએ. આવા તો કેટલાય પ્રસંગો છે હરિભક્તમાં, કેટલાય પ્રસંગો છે કે સ્વામી બાપાએ આવી પરિસ્થિતિમાં હરિભક્તને સાચવ્યું હોય. ડૉક્ટર યોગીન દવે, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીના પુરાશ્રમના ભાઈ, એ પોતે જ્યારે બોમ્બેથી બાપાની તબિયત જોવા માટે આવે છે, આવો જ પ્રસંગ સ્વામી બાપાને મળે છે. એ તો બહુ કંઈક થોડાક સમય માટે જ આવ્યા હતા, સાંજે પાછા નીકળી જવાના હતા. સ્વામી પૂછપરછ કરે છે કે ક્યાંથી આવ્યો, શું કર્યું, આજે જ આવ્યો બાપા કે હા. યોગીન કે હા, કે આજે જ આવ્યો ને પાછું સાંજે નીકળી જવાનું છું. બાપે પૂછ્યું કે ટિકિટ તો છે ને, રિઝર્વેશન કરાવ્યું છે ને? યોગીનભાઈ કે સ્વામી તો થઈ જશું, સ્ટેશન જઈશ ને, બધું મેડ પડી જશે, વાંધો નહીં આવે. સ્વામી કે તું મને મનીને જાજે રાત્રે, એ જ એમને કંઈક કામ માટે પછી બહાર જાય છે. સ્વામી બાપાએ સૂચના આપી કે આ યોગીન આજે રાત્રે જવાનો છે, એને રિઝર્વેશન સાથે તમે ટિકિટ લાવી આપજો. ત્યારે યોગીન દવે પાછા બાપાને રજા લેવા માટે આવે છે, પાછા આમ વિદાય લેવા માટે, એ વખતે સ્વામી બાપાની હાથમાં રિઝર્વેશનવાળી ટિકિટ આપે છે કે લે યોગીન, તારા માટે રિઝર્વેશન સહિતની ટિકિટ આવી ગઈ છે. બેઠા બેઠા બીમારીની બિછાણે પણ સ્વામીજી હરિભક્તની ચિંતા કરતા હોય છે. ડૉક્ટર પંચાલ અથવા ડૉક્ટર સમાણી, બેમાંથી એકનો પ્રસંગ છે, હું ભૂલી ગયો છું, પણ એમાં એવો પ્રસંગ હોય છે કે ડૉક્ટર છે એ પોતે રાત્રે જમતા નથી હોતા. સ્વામી બાપા પાસે જ્યારે લોકો મળવા આવે છે ત્યારે બાપા સામેથી સંતને સૂચના આપે છે કે આ ડૉક્ટર સાહેબ છે એ પોતે જમતા નથી, તો માટે એમના માટે દૂધ અને ફ્રૂટ આપજો. અને એમની એમનો પણ આવો જ પ્રસંગ, પાછી રાત્રે નીકળવાના હોય છે, બાપા પણ એમની ટિકિટ કરાવી આપે છે. આવા તો નાના મોટા કેટલાય પ્રસંગો છે કે સ્વામી બાપાએ આવા સંજોગોમાં સ્વામી બાપાએ બધાને આવી રીતે સુખ આપ્યું હોય, આવી રીતે હરિભક્તની ચિંતા કરી હોય, હરિભક્તોને ત્યાં એ સુખ આપ્યું હોય. એક એક બાપાની જે બીમારી તમે પ્રસંગો જો, 80ની સાલમાં બાપા ત્યાં જ્યાં ના 78ની સાલમાં બાપા જ્યારે પરદેશ યાત્રાથી પાછા આવે છે અને મુંબઈ આવે છે, ત્યાર 78ની સાલમાં પહેલવહેલી વાર સ્વામીશ્રીને એકદમ ગંભીર બીમારી થાય છે. 2 મહિના સુધી સ્વામી આપણને સખત તાવ આવે છે, પછી થોડા કંઈક સાજા વહેલા થાય છે અને પાછા બાપા વિચરણ ચાલુ થઈ જાય છે, અને વિચરણ કરતાં કરતાં પછી સારંગપુર આવે છે, ત્યાં પણ એકદમ ગંભીર બીમારી. 2 મહિના સુધી સ્વામી પથારી વર્ષ જેવા થઈ ગયા હતા, તાવ શરીરમાં કરતર, 105 ડિગ્રી તાવ, કંઈ ખાવાનું ના ભાવે, કંઈ સૂજે નહીં, આમ કંઈક આમ શરીરમાં સુખ જ ના આવે, ચેન જ ના પડે. બધા ઘણા બધા ડૉક્ટરે તપાસ કરી, કંઈક બ્લડમાં ના આવે, કંઈક શુગરમાં ના આવે, કશું નહીં, કે આ તાવ શેનો છે, ઇન્ફેક્શન હતી, કશું નહીં. પછી ડૉક્ટર સામાણી જ્યાં ત્યાં આવ્યા અને એમને નિદાન કર્યું કે સ્વામી બાપાને ગોલ બ્લેડરમાં પથરી થઈ છે, એ પથરીને કારણે આ તાવ આવે છે, એના લીધે શરીરમાં કરતાને બધું રહે છે.

હવે આ તો 78 સાલની વાત કરું છું. સ્વામી આપણે ત્યારે પણ કીધું, ડૉક્ટર સામાન્ય બધા ડૉક્ટરે ભલામણ કરી કે સ્વામી અત્યારે છે ને તમે તબિયત આમ સારી કહેવાય, તમને બ્લડ પ્રેશર નથી, ડાયાબિટીસ નથી, બીજો કંઈ શરીરમાં કેવા કંઈ ખાસ મોટા રોગ નથી, આ સમયે જો આ ઓપરેશન કરવામાં આવે ને તો સારું, બાકી જો જેમ જેમ મોટી ઉંમર થતી જાય જેટલો વિલંબ આપણે કરીએ ને એમાં વધારે જોખમ છે. સ્વામી શું તો બહુ કંઈ ત્યાં દરકાર કરી નહીં, મિશન ચાલુ જ હતું. પછી બાપા બોમ્બે ગયા, બોમ્બેના ત્યાં એક ડૉક્ટર મોદી હતા, બહુ પ્રસિદ્ધ ડૉક્ટર છે, એમને 1000 ગોળીનો કોર્સ આપ્યો બાપાને, 1000 ગોળી, જેથી કરીને વિચરણ પણ ચાલુ રહી શકે અને આપોઆપ પેલી જે પથરી છે એ આમ મટી જાય, એટલે આમ ડિઝોલ્વ થઈ જાય. પણ વચ્ચે પછી એવું થયું કે વચ્ચેથી જે કોર્સ બંધ કરવો પડે, 500 લગભગ ગોળી બાપાએ લીધી જ હશે, છતાં પણ એની કંઈક બીજી આડઅસર થઈ, એટલે પછી એમાં પણ કંઈ મેળ ના પડ્યો. સ્વામી બાપાનું વિચરણ ચાલુ ને ચાલુ, રોજનો બીડો કન્ટિન્યુ છે, પધરામીને સભા ને આ ને તેને મુલાકાત. એવામાં બાપા 80 સાલમાં પરદેશ જાય છે, પરદેશ જાય છે, ત્યાં તો સખત ભીડો હતો જ, અને એમાં પછી મોતેનું ઓપરેશન થયું. મોતેનું ઓપરેશન થયું એ દરમિયાન બાપા ન્યુયોર્ક જ્યારે આવે છે ત્યાં આ ગોલબ્લેડરની પણ તપાસ થાય છે. ગોલબ્લેડરની તપાસ થાય ત્યારે ત્યાંના ડૉક્ટર કહે છે કે તમારી પરિસ્થિતિ અત્યારે બહુ જ ગંભીર છે, તમે જેટલું આ ઓપરેશન વહેલું કરો એટલું તમારા માટે હિતમાં છે. પછી એ ડૉક્ટર તો એવું ઉમેરે છે છેલ્લે કે જો મારા પિતાજી હોય ને એને અહીંયાથી બહાર ના જવા દો, એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક ઓપરેશન કરાવી દો. સ્વામી બાપાએ હરિભક્ત ત્યાં બધા જ બહુ ભલામણ કરી કે સ્વામી બાપા તમે અહીંયા ઓપરેશન કરીને જ જાઓ. બાપા કહે કે ના, કે આ મોતેનું ઓપરેશન થયું એમાં 1.5 મહિનો મારે આરામ કરવો પડ્યો, જો આ બીજો ઓપરેશન કરીશ બીજો 1.5 મહિનોનો આરામ થશે, મારે તો હજી દેશમાં પહોંચવાનું છે, ત્યાં વડોદરામાં મોટો સમય છે, વસંત પંચમીનો સમય હતો. તરત પછી વિશ્વદાબની મહોત્સવ, સ્વામી બાપા કે આપણે ત્યાં જશું, મોટી મોટી સભા ગોઠવી હશે, હરિભક્ત ત્યાં બધું આયોજન કર્યું હશે અને ત્યાં મોટો સમય છે, બધું જ ખોરવાઈ જશે, માટે શતાબ્દી પછી આપણે કંઈ રાખીશું. સાંઈ બાપાને જે પથરી દુખાવો 78 સાલમાં ઉપડ્યો હતો એને જે તાવ આવતો હતો એ દરમિયાન પણ જે બાપાએ 500 ગોળી લીધી, કેટલું વિચરણ કર્યું પરદેશમાં પણ, આ પેલા ડૉક્ટર કહે છે કે મારા પિતાજી હોય તેને અહીંયાથી બહાર ના જવા દો. સાંઈ બાપા જન્મ દ્વિશતાબ્દી મહોત્સવ પૂરો કરે છે, પછી ત્યાર પછી પણ વિચરણ કરતા કરતા કરતા કરતા છેઠ સપ્ટેમ્બરમાં બાપાને નવરાશ મળે છે પોતાના દેહ માટે. 8 સપ્ટેમ્બર 1981 સ્વામીશ્રી પછી ત્યાં ગોલબ્લેડરમાં પિતાશ્રીનો પોતે ત્યાં ઓપરેશન કરાવે છે. એ દિવસે પણ આગલી દિવસે બાપાને કહે છે તમે આરામ કરો, સ્વામી આપણને રૂટીન ચાલુ જ રહે છે. એ દિવસ સવારે પણ રિપોર્ટમાં નોંધાયું છે કે 9:45 સુધી બાપા ઓપરેશન થિયેટરમાં જવાના છે, પણ 9:50 સુધી સ્વામી બાપા પત્ર લેખન કરે છે, છેલ્લી ઘડી સુધી મારા હરિભક્તને રાજી કરવા છે. આવા સંજોગો સ્વામીજી કેટલું પોતાનું દેહનું પણ ઠેલે છે. સ્વામી બાપાને એક ખાસિયત છે કે જ્યાં સુધી પીડા અસહ્ય ના થાય ને ત્યાં સુધી બાપા ચલાવી જ લે છે. કેટલા એવા અનુભવ છે બાપા આ પંચમહાલ પછી ભરૂચ વડોદરા જિલ્લામાં બાપા વિચરણ કરતા હતા, 20 દિવસમાં 92 ગામ થઈ ગયા હતા, 92 ગામ, એટલું સખત બાપાનો ભરચક કાર્યક્રમ. અહીંથી જઈને પછી બાપા ત્યાં કચ્છ બાજુ ગયા, કચ્છ બાજુ ફરતા ફરતા બાપા ભાદર આવે છે, અને એ વખતે બાપાની જ્યારે સેવા કરતા હોય છે સેવકો, એવામાં નારાયણચરણ સ્વામીના હાથમાં બાપાના જમણા થાપામાં કંઈક આમ ગાંઠ જેવું કંઈક લાગ્યું. તરત પૂછ્યું કે સ્વામી આ શું છે, ક્યારે ત્યાં હાથ ગયો નહોતો. સ્વામી આમ લગભગ ઠેલતા હતા હાથ, જ્યારે પણ કોઈક ત્યાં પહોંચે હાથ કંઈક દબાવવા પગ દબાવવા માટે, તો સ્વામી આમ આમ હાથને એમ આમ હડસલી દૂર કરી નાખે. પણ આજે યોગી નારાયણચંદ સ્વામી હાથ ત્યાં પહોંચી ગયો અને પૂછે કે સ્વામી આ શું છે, આટલી મોટી ગાંઠ. સ્વામી કહે તો કેટલાય વખતની છે, 5 વર્ષ સુધી સ્વામીશ્રીએ એ ગાંઠને સહન કરી હતી, કેટલો દુખાવો થવામાં રહેતો હતો, છતાં સ્વામી કંઈ ગણકારી જ નહીં, બોલ્યા જ નહીં. સ્વામી એ દુખાવો ચાલુ રહ્યો, પછી તો એવો અસહ્ય દુખાવો ઉપડ્યો. સ્વામીશ્રી ભાદરામાં છે, ત્યાર પછી પણ સ્વામી બાપા કે ના અત્યારે નહીં, ત્યાં તપાસ કરાવી, ખબર પડી કે આ ગાંઠ બહુ મોટી થઈ ગઈ છે અને તાત્કાલિક ઓપરેશન કરાવે એવું ડૉક્ટરનું સૂચન હતું. સ્વામી કે અત્યારે નહીં, કારણ કે 85નો સમય આવતો હતો, યક્ષભ્રમ દીક્ષિતાબ્દી મહોત્સવ. સ્વામીશ્રીએ કામ ઠેલ્યું, ફરી બાબા બોમ્બે આવ્યા, ત્યાં ફરી તપાસ કરી. સ્વામી કે તમે ડૉક્ટર કહી તમે તાત્કાલિક ઓપરેશન કરાવી દો. સ્વામી કે નહીં, કારણ કે બધા કાર્યક્રમ આગળ ગોઠવાયેલા જ હતા, બાપાને ત્યાં દિલ્હી જવાનું હતું, પછી ત્યાં અલ્હાબાદ પ્રયાગ તીર્થમાં જવાનું હતું, પછી કલકત્તાનો પણ કાર્યક્રમ. અને બાપાએ કીધું કે મેં પાંડુરંગ શાસ્ત્રીને વચન આપેલું એમના ફંક્શનમાં ત્યાં અલ્હાબાદમાં મારે હાજર રહેવાનું છે, જો અત્યારે ઓપરેશન કરાવીશ તો ત્યાં હું નહીં જઈ શકું, મારે ત્યાં મેં વચન આપ્યું તમારે જવું જ પડશે. કેટલાય 5-6 વર્ષ સુધી સ્વામીશ્રીએ ગાંઠને સહન કરી. શા માટે? આપણા કાર્યક્રમમાં કંઈ ખલેલ ના પહોંચે
એટલા માટે સ્વામીશ્રીના આવા તો આમ કેટલાય પ્રસંગો છે કે આપણને લાગે કે આટલી હદે સ્વામીશ્રી આપણે અનુકૂળ થઈ જાય છે. અમુક હરિભક્તને એવા સખત આગ્રહ હોય છે, દુરાગ્રહ, પણ સ્વામી બાપાએ પોતાને દેને ગણ્યો જ નથી. સ્વામીશ્રી ગામનું નામ આપણે નથી આપતા, એક ચરોતરના ગામમાં સ્વામીશ્રી હતા અને ત્યાંથી પછી હાર્ટ એટેક પછીનો જે પ્રસંગ છે, એ વખતે સ્વામી આપણને વોકિંગ શરૂ થઈ ગયું હતું. ડૉક્ટરની સલાહ પ્રમાણે સ્વામીશ્રી સવારે વોકિંગ કરતા હતા, પણ એ વખતે બાપાનો નિત્યક્રમ એવો રહેતો કે સ્વામીશ્રી જાગી, નાહી ધોઈ અને પછી વોકિંગ કરવા માટે આવતા. વોકિંગ કરી પછી થોડોક સભાસન કરી અને પછી પૂજામાં આવતા. એટલે નાહીને પછી વોકિંગ, વોકિંગ પછી પૂજા, એવો એમનો ક્રમ રહેતો. હવે એ વખતે ડૉક્ટરની સૂચના તો સ્ટ્રિક્ટ હતી જ, આ ત્યાંથીની વાત નહીં, નવી વાત નહીં. 22 વર્ષથી ડૉક્ટર કહેતા આપણે આવ્યા છે કે બાપાને આરામ આપો, આરામ આપો, આરામ આપો. 83 સાલમાં ડૉક્ટરે સૂચના આપી કે બાપાએ પધરામણી ના કરવી, બાપાની ભીડો પડે ને પગે છે તો ના જ ચડવા. હાર્ટને તો હજી પરિસ્થિતિ એકદમ નાજુક હતી, હજી રોજ આવી હોય ના આવી હોય, મસલ તો અમુક જે ડેડ થઈ ગયા ડેડ થઈ જ ગયા હતા. પણ આ ગામમાં સ્વામીશ્રી આવે છે સવારે અને પહેલાં તો હરિભક્તોનો આગ્રહ હોય કે પધરામણી કરો, કારણ કે જૂનો રૂટીન પ્રમાણે તો બધા ટેવલા જ હોય હરિભક્તો કે ગામમાં આવે એટલે પધરામણી કરવાની, જો આખા ગામમાં પધરામણી કરવાની હોય. પણ બધા સંતો વડીલો પણ બધા ખૂબ વિનંતી કરી કે આ વખતે બાપાને આવી બીમારી થઈ છે એટલે હવે કોઈ હરિભક્તના ઘરે પધરામણી કરવા માટે નહીં આવે, સ્વામી આપણે ભીડ આપણે આપવાનો નથી. એક દિવસ સવારે બાપા પોતે વોકિંગ કરે છે અને એક જૂના શાસ્ત્રી મહારાજના હરિભક્ત ત્યાં આવે છે વોકિંગમાં અને બધાને સંભળાય, હરિભક્તને સંભળાય, સ્વામીને પણ સંભળાય, એમ જોશ જોશથી બોલે છે કે પ્રમુખ સ્વામી અહીંયા આટા મારે છે, અહીંયા ભીડો નથી લાગતો, અને હરિભક્તને ઘરે આવે આવું હોય ત્યારે ભીડો લાગે છે એમ ને. આવું જોશ જોશથી બોલે છે, સંતોથી રહેવાતું નથી. આવું બહુ આમ વોકિંગ કરવું અને બીજા પધરામણી કરી એક સરખી વાત છે, આપ જમીનો ફેર છે, પણ સ્વામી આ સાંભળી ગયા. સ્વામીએ એ જ ઘડીએ વોકિંગ આમ એક બાજુ મૂકી દીધું, જે વોકિંગનો પટ્ટો હતો તરત ફાંટો લઈ લઈશ, સંતને કહે હાલો મારી સાથે જોડમાં આવી જાઉં. સ્વામીએ એ જ વખતે કે હાલો ક્યાં જવું તમારે, એકદમ પ્રેમથી આમ પેલા આમ કટાક્ષમાં પણ નહીં, આમ રોષમાં પણ નહીં, કે હાલો પધરામણી આપણે જઈએ, ક્યાં ક્યાં જવાનું, ક્યાં ક્યાં ઘર બાકી છે. એ વખતે ગામમાં નવી સોસાયટી બંધાવી હતી, 40 ઘરમાં સ્વામીશ્રી પધરામણી કરે છે, દરેક ઘરમાં 3-3 પગથિયા ચડે છે ને ઉતરે છે. આ પૂજા પહેલાનો કાર્યક્રમ છે. એક ઘરમાં તમે માની લો 2 કે 3 મિનિટ તમે કરો, એક ઘરમાં પધરામણી કરવાની હોય, બાપા 40 ઘરમાં જાય છે, 2 કલાક થયા અને પછી 2 કલાક પછી સ્વામી બાપા પૂજામાં આવે છે. નાસ્તો ક્યારે કર્યો, શું કર્યો છે એ તો ઠીક, પણ 120 પગથિયા સ્વામીશ્રી ચડ્યા ને ઉતર્યા એ બાઈ ઓપરેશન હાર્ટ એટેક પછી તરત જ. એક હરિભક્તનું મન સાચવવા માટે એમનો દુરાગ્રહ હતો. બધા જ આપણે ભેગા મળીને કહીશું કે આવો આગ્રહ થતો હશે, ભલે એક હરિભક્ત નારાજ થાય એવું કંઈ મનોર ના હોય, એના શાસ્ત્રમાં હરિભક્ત છે એને આપણે દુખવું નથી. એનું ભલે મારું ભલે હૃદય દુખે પણ એનું દિલ મારે દુભાવવું નથી, સ્વામીશ્રીની આવી ભાવના છે. પ્રાણના ભોગે પણ સ્વામીશ્રી આવું કરતા હોય છે. ક્યારેક તો આપણે આમ થાય કે સ્વામી પણ કેટલી હદે આવું કરતા હશે. 80 નો પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે. સ્વામી બાપાને આંખે એટલું બધું અસ્પષ્ટ દેખાતું હતું, એટલું બધું પેલો મોતિયો ઝામર બધો બાજી ગયો હતો. સ્વામી બાપા ત્યાં ફિલાડેલ્ફિયામાં હોય છે અને એમ પોતાના પગ સુધી દેખાતું નથી, 4 ફૂટ દેખાતું નથી. અને એટલા માટે સ્વામીશ્રી જે જ્યારે મોજડી પડવા જાય છે તો જમણા મોજડીમાં બાપાનો ડાબો પગ અને ડાબી મોજડીમાં બાપાનો જમણો પગ અવરસવર થઈ જાય છે. સંતો કે સ્વામી જો તો ખરા, આ ડાબું જમણું બધું અવડુંસવર થઈ ગયું. સ્વામી કે દેખાય છે કોને, દેખાય છે જ કોને, કે સાથે પેલા સંતો ફરતા હોય ને, પેલા પત્ર લેખનમાં શ્વેત ત્રિકોણ સ્વામી હતા, બીજા બધા સંતો હતા. સ્વામી કે મને કોઈનું મોઢા દેખાતા જ નથી, આમ ધૂંધું ધૂંધું લાગે છે કે આ કોઈક સાધુ આવ્યો, અવાજથી હું પારખી જાઉં છું કે આ શ્વેત ત્રિકોણ આવ્યો, ક્યાં આવ્યો, ક્યાં આવ્યો. સ્વામી આપણને દેખાતું, સંતોએ કીધું સ્વામી તમે કેમ બોલ્યા નહીં, ડૉક્ટર પાસે તપાસ કરાવી. સ્વામી ડૉક્ટર કહે કે જો સ્વામી બાપા જો 15 દિવસ મોઢા આવ્યો હતો ને, અંધાપો આવી જાત, આંખ ગુમાવવાનો વારો આવત. સ્વામી કે સ્વામી બોલ્યા કેમ નહીં, પણ આ તો તમારો આંખનો પ્રશ્ન છે. સ્વામી કે અત્યારે આપણે બોલીએ અને ક્યાંય બધે નીકળે તો પછી બધા આગા પાછા થઈ જાય, આપણે ક્યાંય રોકાઈ જવું પડે, ઓપરેશન કરે અને પછી બધા હરિભક્તોનું જે આપણે જે આયોજન કર્યું હોય હોલ બુક કરે, હરિભક્તો રજા લીધી હોય, કારણ કે એ વખતે તો બધા હરિભક્તો નવા નવા ત્યાં અમેરિકામાં વસેલા, તાજી બધી નોકરી હોય, માન માન નોકરી મારે સેટ થયા હોય, એ લોકો રજા માંગે અને એમાં કંઈક આગું પાછું થાય તો નોકરી અત્યારે છૂટો કરી નાખીએ. આવા બિચારા હરિભક્તની પરિસ્થિતિમાં રહેતા હોય, આપણે ત્યાં જઈએ કાર્યક્રમ ખોરવા જાય, હરિભક્ત બિચારા શું કરે. સંતો કે સ્વામી આપણને તમારી આંખની વાત છે, આંખ જતી એટલે આખી દુનિયા બંધ થઈ જાય તમારા માટે. સ્વામી કે એ તો દેહનું ચાલ્યા કરે, હરિભક્તને રાજી કરી લેવા.
આ વાક્ય વેગ સાગર સામે પોતે નોંધે છે, આપણે પોતાનું કઈ ઘરનું વાક્ય નથી. સ્વામી બાપા બોલ્યા કે શરીરનું તો આવું હાલ્યા કરે, હરિભક્તને રાજી કરી લેવા. આવી ભાવના આપણી ક્યાંય જોવા મળતી, પ્રાણના ભોગે દેહના ભોગે પણ સ્વામી બાપા આટલી હદે પોતે રાજી કરવામાં કંઈક પાછળ વળીને જોયું જ નથી. અમુક તો આજે ગોલ્ડ બેન્ડનો પ્રસંગ આપણે કીધો ને, એક પ્રસંગ એવો સાંભળેલો, આનું મને વેરિફિકેશન નથી, પણ એક જૂના વડીલ સંત પાસે આવું સાંભળેલું, જ્યારે ગોલ્ડ બેન્ડનું ઓપરેશન કરવા માટે જાય છે ને સ્વામી, ત્યારે પોતે પોતાના રૂમમાંથી બાપા ત્યાં ઓપરેશન થિયેટરમાં જઈ રહ્યા છે, તેમને એનેસ્થેસિયા આપવાનો છે, બાપાને હોસ્પિટલમાં સ્ટ્રેચર પર લઈ જાય છે, થિયેટરમાં એન્ટ્રીની થોડીક ક્ષણની વાર છે. એ વખતે સ્વામી બાપા સ્ટ્રેચરમાં સૂતા સૂતા એક હરિભક્ત આવે છે અને ખાનગી કરે છે. હવે ઓપરેશનમાં જઈ રહ્યા છે સ્વામી, પણ એવું જરાય નહીં કે મારી સારવાર બરાબર થાય, મારી બરાબર બધું આમ સાધનો સુવિધા બધી બરાબર સચવાય. એ વખતે પણ સ્વામી શ્રી હરિભક્તનો નાનો પ્રશ્ન હશે, કેવો મોટો પ્રશ્ન હશે આ બાજુ સ્વામી બાપાનો ઓપરેશનનો પ્રશ્ન. અને એ વખતે કેવી પરિસ્થિતિ સંતો વર્ણન કરે છે, જે જાતે ફરતા હતા, સ્વામીને એવી બધી તકલીફ થઈ હતી ને, ગમે ત્યારે જાડું જાણું થાય, શૌચવિધિ કરવા માટે જવું પડે, દોડવું પડે સ્વામી, અને છતાં પણ સ્વામી બાપા વિચરણ અટકાવતા જ નથી. ગામડામાં જાય ત્યાં કંઈક સંડાસની વ્યવસ્થા નહીં, ગામડે પેલા સિંહ ભાગોળે જવું પડે, છતાં પણ સ્વામી બાપા દોડી દોડીને જાય. સંતોએ આમ બાપા એવા પ્રસંગો બન્યા છે કે સ્વામી બાપાએ સંતોનું ગાતરું ખેંચીને પણ કટકો પણ ત્યાં જવું પડે શૌચ, કારણ કે કટકો શોધવા ક્યાં જાવ, એટલી બાપાને ત્યાં તકલીફ હતી. ઓપરેશન પહેલાં પણ થયું હતું, ઓપરેશન પછી પણ થયું હતું. સ્વામી બાપાને કેટલા એવા પ્રસંગો બન્યા કે સંતોએ પાછી કપડાં પણ ધોવા પડ્યા છે. એવા બાપાના સખત આવા તો માણસ ત્રાસી જાય કે હવે તો દેહ સાથ નથી તો કરું શું. બસ આપણે તો અમે બાને ગોતતા હોય છે કે સ્વામી હવે થોડુંક ઘૂંટણમાં દુખાવો હતો ને, એટલે પછી મેં શ્રાવણ માસની પારે ને મેં ત્યાં શ્રીપતિ શ્રીહરિ મેં કરાવી દીધું ત્યાં. હવે તાવ દૂર આવવાનો હોય, બાપા ઘણી વાર વર્ણન કરે કે તાવ તો હજી પેલો બળવાડો હોય પણ સારંગપુરમાં પેલો ગોદોડીને સુઈ જાય કે તાવ કદાચ આવશે. તો બાપાએ તાવમાં સામે પૂર ચાલીને ગયા છે. વાસણનો પ્રસંગ બહુ જ પ્રસિદ્ધ છે. ઉપવાસનો દિવસ છે, તાવ છે, અને સવારે 7:30 વાગે બાપા નીકળે છે સળંગ, ખાધા પીધા વગર, તડકામાં એક પાણીનું ટીપું પીધા નથી. 3:30 વાગ્યા સુધી સાંઈ બાપા ત્યાં પધરામણી કરે છે. પાછા આવે છે અને એકદમ પેલો ઢગલો હોય ને એમ કહીને બાપા ત્યાં પથારી ઉપર ઢગલો થઈને પડી જાય છે. ડૉક્ટરે તપાસ, ડૉક્ટર સામે ત્યાં તપાસ કર્યું, શરીર આમ ધગધગ કે આટલો બધો તાવ. બાપાને પૂછ્યું કે હમણાં તાવ આવ્યો ચડ્યો? હવે કે ના, સવારે નીકળ્યા ત્યારથી હતો. બોલ્યા કેમ નહીં? તો ચાલ્યા કરે. હરિભક્તને આપણે ત્યાં કીધું કહી રાખ્યું હોય, સંતો આવશે, સ્વામી બાપા આવશે. સ્વામી બાપાએ પોતાના દેહ સામું જોયું જ નથી. આવા તો અનેક પ્રસંગો છે કે જે આપણે આમ કહેતા થાકે નહીં. આવા સ્વામી બાપાના બીમારીના ખાલી તમે પ્રસંગો ભેગા કરો ને, સ્વામી બાપાના ખાલી આજે જે 4-5 મુખ્ય બીમારી થઈ છે, બાયપાસ ઓપરેશન પછી પણ સ્વામી બાપા ત્યાં એ બધાને ત્યાં હોસ્પિટલમાં રહ્યા રહ્યા એમના માટે ડૉક્ટરની સૂચના હતી કે તમારે આઈસ્ક્રીમ જમો, બીજું કંઈ સ્વામીને ફાવતું જ નહોતું. કેટલાય દિવસ સુધી બાપાને આમ ભૂખ તો ઉગડી જ નથી, ખાવાની રુચિ થતી જ નથી, છતાં પણ સ્વામી બાપા ડૉક્ટરની સૂચનાથી ત્યાં આઈસ્ક્રીમ થોડુંક અંગીકાર. અને બાપાને અમે દૂધને આઈસ્ક્રીમ તો ફાવતું જ નથી, સાજા હોય ત્યારે પણ ઊંધી ચમચી કરીને આમ માન જીભે ચટાડતા હોય છે. આમ ચમચી ખાલી ચાટે, ખાતા તો નથી જોતા, ખાલી ઘી જીભ ઉપર આમ ચમચી મૂકે, સ્પર્શ થાય બસ, અને આપને સંતોષ કે સ્વામી આઈસ્ક્રીમ જમ્યા, મારો ભાવ અંગીકાર કર્યો. હવે બીમારીમાં જ્યારે ભૂખની કંઈક આમ એમનો અનુસાર નથી, એમને જ્યારે કંઈ ભાવતું નથી, એ વખતે ડૉક્ટર કહે છે કે તમે આઈસ્ક્રીમ જમો. સ્વામી બાપા હોસ્પિટલમાં જ્યારે આવે છે ત્યારે પોતે જમે એના કરતાં બધાને જમાડવાને જ આપણને તાન હતું. આને જમાડ્યો, આને આપ્યું, પેલા ટોમને આપો, અને રોબર્ટને આપો, પેલા થોમસને આપો, અને ડૉક્ટરને આપો, દોશી કિરણભાઈને આપો, નિલેશને આપો, હવે તમે જમો, તમારા માટે આઈસ્ક્રીમ લાવ્યા છે. અને પછી એક નહીં કે બે ફ્લેવર હતી ને, એક ફ્લેવર આપીને બીજી ફ્લેવર આપો, આ આપો, પેલી આપો. આ જ્યારે એમના માટે આમ દવારૂપ છે, પણ સ્વામી બાપા નહીં, બીજાને જમાડો. બાયપાસ ઓપરેશન પછી સ્વામી બાપા જ્યારે ત્યાં વેસ્ટેસ્ટર આવે છે, અને ભરતભાઈને મહેન્દ્રભાઈનું જે ભાઈનું ઘર મહેન્દ્રભાઈ એમના ઘરે સ્વામી બાપા ત્યાં આરામ કરે છે. અને થોડાક દિવસો વીતે જ બાપા એકવાર બપોરે પછી જ્યારે સેવકો ત્યાં બપોરે એમને ઉઠાડવા જાય છે, એ વખતે બાપાનો જે પલંગ છે એ બધે જ આમ ભીનું ભીનું થઈ ગયું હોય છે, લાલ રંગથી બધું આખું પલંગ, આખી બેડશીટ એ પલળી ગયો હોય છે. સંતોને એકદમ એમ આઘાત લાગ્યો કે આ શું, અને બધા પ્રવાહી બધું લોહી જેવું કંઈક લાગ્યું. સાંઈ બાપાના પેટમાંથી જે ઓપરેશન કરાવ્યું હતું એમાં પાણી બધું જામી ગયું હતું, અને એ પાણી બહાર નીકળ્યું. સંતો એકદમ ગભરાઈ ગયા, તાત્કાલિક બધા ડૉક્ટરને બોલાવ્યા, તો કે બાપાને આપણે તાત્કાલિક ત્યાં કોઈને કીધા વગર સીધા આપણે ત્યાં ક્લિનિકે પહોંચી જાય. સ્વામી ત્યાં ન્યુયોર્કમાં ક્લિનિકમાં ત્યાં લઈ જાય છે,
અને ત્યાં કરી સારવાર કંઈક આપે છે, કારણ કે એક તો ખબર જ નહીં કે શું થયું છે. આવું તો આપણે સપને ખ્યાલ નહીં કે બાયપાસ પછી આવું કંઈક થાય. પછી ડૉક્ટરે પાછી સામેથી કીધું પાછળથી કે જેને બાયપાસ ઓપરેશન કરવામાં આવે એમાં 100 દર્દીમાંથી 10 જણાને પેટમાં પાણી ભરાય આવી રીતે ફ્લુઇડ, અને જેને ભરાય એવા 10 દર્દીમાંથી 1ને બહાર નીકળે એવા સ્વામી બાપા 100માંથી 1 આવ્યા. સ્વામી પછી બહુ હસે પણ ખરા, સ્વામી કે કરોડમાં કોકને લાખોમાં લાદીને કરોડમાં કોક આપણે નથી બોલતા, કેવું થયું આ બાપા ખૂબ હસે પણ ખરા. અને પાણી પછી આપણે બોટલમાં ભરી પણ રાખ્યું, વારે વારે પછી પાણી નીકળતું હતું. પણ જ્યારે પહેલી વાર બધા એકદમ ગભરાઈ ગયા, જ્યારે તે ક્લિનિકમાં જાય છે પેલા સત્સંગીની ડૉક્ટરની, એ વખતે બધી તપાસ થઈ, બધું ખબર પડી કે આમ છે તેમ છે, બહુ કંઈ ચિંતાનું કંઈ કારણ નથી. એ વખતે પેલા હરિભક્ત હતા એ બાપાને વિનંતી કરે છે કે બાપા આ મારી નવી જ ક્લિનિક છે, થોડાક પગલાં કરી જાઓ ને. સ્વામી બાપાજી વ્હીલચેરમાં છે, બરાબર ચાલી પણ નથી શકતા, આજે મોટો કાપો છે, આવી પછી ગંભીર કોમ્પ્લિકેશન થાય છે. સ્વામી કહે કે ચાલો આપણે ઠાકોરજીને લઈને ત્યાં બધે પગલાં કરો છે. એકે એક ઓરડામાં સ્વામી બાપાની હોસ્પિટલમાં ક્લિનિકમાં પુષ્પો છાંટે છે ને પગલાં કરે છે, પેલા હરિભક્તને સંતોષ આપે છે. આવું તો આપણેથી બને જ નહીં. આમ સાજા હોય તો પણ આપણે કંટાળે કે હવે અત્યારે ક્યાં બનાવે, એટલું ટાઈમ હોય કે નહીં, અત્યારે બહુ પારાયણો ચાલે છે, પછી ગોઠવી દેજો, ત્યાં પછી મળી લેજો, આપણે એવું કહી દે કે ના હું બહુ બિઝી છું અત્યારે. પણ સ્વામી બાપા મને એમના માટે આ જ હરિભક્તો માટે જ મારું આ અવતરણ થયું છે. તો આવા કેટલાય પ્રસંગોમાં સ્વામી બાપાએ આમ બીજાના ભલા માટે, બીજાના સુખ કરવા માટે સ્વામી બાપા પોતે જીવી જાણ્યા છે. આપણે એવું કહીએ છીએ કે સ્વામી બાપાનું જીવન સૂત્ર છે બીજાના ભલામાં આપણું ભલું. વાત ખોટી છે, સ્વામી બાપાનો આ જીવન મંત્ર છે જ નહીં કે બીજાના ભલામાં આપણું ભલું. સ્વામી બાપા એ પ્રમાણે જીવે છે? સ્વામી બાપા એ પ્રમાણે જીવન જીવતા જ નથી. સ્વામી બાપાનું હકીકતમાં તમે જીવન તપાસો તો સ્વામી બાપાનું જીવન મંત્ર શું છે કે પોતાના ભોગે બીજાનું ભલું કરું. બસ બીજાનું ભલું થતું એટલે હું માની લઉં કે બહુ સારું થયું, તારે મેં મારું ભલું આવી ગયું, એ તો હજી બહુ જ ઊંચી આધ્યાત્મિક સ્થિતિ છે. પણ પોતાના ભોગે બીજાનું ભલું કરવું એ તો હદ વાળી નાખી. સ્વામી બાપાએ કેવી હદે આવી રીતે ભોગ આપ્યો છે. બાપા ઘણી વાર બોલે કે જો હાર્ટ એટેક ના આવ્યો હોત ને તો હજી ગામડે ફરત. બાપા કહે છે કે હજી પણ મારે ગામડે ફરવું છે, હરિભક્તને રાજી કરવા છે. બાપા કહે છે કે મારે તો આ તો કંઈક એમનો આ પ્રેમનો કરુણનો પાર જ નથી આવતો. આપણે પણ જે ગાયે છે પ્રમુખ સ્વામી કરુણ અપરંપાર અમારે કાજે તમે જીવી ગયા. બીજા બધા કદાચ કહે છે કે અમારા ઈષ્ટદેવ અમારા માટે મરી ગયા, બાપા અમારા આપણા માટે જીવી રહ્યા છે. મરી જવું તો સહેલું છે પણ પડે પડે પડે પડે જે કષ્ટ સહન કરવા મરવા જેવું કઠિન લાગતું હોય એ વખતે સ્વામી બાપા આપણા માટે જીવી જાણે છે. આવા તો આપણે ઘણી વાર પ્રસંગો જોવા મળે છે કે સ્વામી બાપા આવી રીતે પણ પોતાની આ કરુણા એ કે પોતાના ભોગે બીજાને ભલું કરું. ત્યાં ન્યુયોર્કના એક આપણા પ્રેમી હરિભક્ત છે પ્રકાશભાઈ મહેતા, સ્વામી બાપાને આવી આમ કથળથી બધી પરિસ્થિતિ જોઈને તબિયત જોઈને એકદમ ભાવમાં આવી ગયા. બાપાને કહે છે બાપા તમે અમારા માટે તો અમે તો તમારા માટે અનેક છે, તમે તમારા માટે એક જ છો, માટે તમે તબિયત સારી રાખો અને બધો તમે જે બીમારી બધું છે ને અમને આપી દો, મારે તમે સાજા રહ્યો સત્સંગમાં તમે તો જીવન પ્રાણ કહેવાઓ. બાપા શું કહે છે કે મારા બદલે ઘણા બધા દુઃખી થવું પડે એના કરતાં હું એક ભોગવી લો તો શું વાંધો. જવાબ આપવાની ભાવના. અને બાપા ખાલી બોલે નથી, એવું કર્યું છે. 2000નો પ્રસંગ છે, બાપા સિડની હતા અને એ વખતે બાપા કંઈક સવારે નાસ્તો કરતા હતા, એ વખતે દવા અંગીકાર કરતા હતા. સાંઈ બાપા ત્યાં દવા અંગીકાર કરતા હતા એ વખતે સામે લંડન આપણે ચુસ્ત હરિભક્ત કાર્યકર નિષ્ઠાવાન DC પટેલ એ પોતે સામે, અને બાપાની ગોળીઓ ગણતા હતા કે બાપા કેટલી ગોળી ગણે ગોળી ખાય છે. આ મુખવાસની જેમ બાપા ગોળી ખાતા હોય છે, 4, 1, 4, 9 ગોળી બાપા એક સાથે વારાફરતી ખાતા ગયા. DCથી રેવાયું નહીં એટલે બાજુમાં CP કાકા હતા ચિત્રજનભાઈ, આપણા વિશ્વમૂર્તિ સ્વામીના પુનર્શના પિતાશ્રી, આપણે ખૂબ જૂના સત્સંગીને બહુ જ અમને ભોગ. CP કાકાએ બાપાને કીધું બાપા આ DC કહે છે કે બાપા આટલી બધી ગોળી ખાય છે અમને આપી દેતા હોય તો. DCને પોતે ડાયાબિટીસ હતો એટલે એમને તો 1-2 ગોળી ખાવાની જ હતી, પણ DC કે બાપા અમારે તો 1-2 જ હોય, તમારે આટલી બધી થોડીક અમને આપી દો ને. બાપા શું કહે છે કે CP આ DCની જ ગોળી અમે ખાઈએ છીએ. આ DCને એટલે કે બાપા આપણા માટે આ ભોગ દુઃખ વેઠે છે, આપણું દુઃખ સાહેબ આપણે સાથે સામેથી વેઠી લીધું છે. આ શું કહેવાય, પોતાના ભોગે બીજાનું ભલું. દલપતરામ કવિએ માતાના ગુણનું બહુ જ સુંદર વર્ણન એમના દોહામાં કર્યું છે. બહુ સુંદર એની વાત આવે છે કે સાંઈ બાપા પણ આવી રીતે જ માતા જેમ પોતાના ભોગે બાળકની સુખાકારી માં ચિંતિત રહે છે એમ બહુ સુંદર લખ્યું છે.

0: તું મહા હેતવાળી દયાળી માં તું, કે તું કેવી છે મારા માટે, કે તું તું ભીનામાં સુઈ જઈશ, તું પલળી જઈશ, પણ મને સુકામાં સુવાડે. સ્વામી બાપાને પણ આવા કેટલાય પ્રસંગો છે કે સ્વામી બાપાએ આપણું કષ્ટ સામેથી પોતે વેઠીને આપને સુખ કરાવી પૂછે. સ્વામી બાપા આપણા જ્યાં વડોદરાના બિપિન વડોદરા સ્વામી બાપાને જમુડ્યો, પહેલેથી નાનો હતો ત્યારથી બાપા સાથે ફરતો હતો, એવામાં સ્વામી બાપા સાથે વિચરણમાં જોડાઈ ગયો હતો. બાપા ખેડા જિલ્લામાં હતા, ત્રાજ ગામ, અને એ વખતે તો કઈ પરિસ્થિતિ, સ્વામી બાપા કંઈ માટે કંઈ જુદી રૂમ નહીં, એસીની તો વાત જ નહીં, જુદી રૂમ પણ નહીં. બાપા ત્યાં ઉનાળાનો સમય હતો, શિયાળો સેવો આમ શું કહે શરદ ઋતુ જેવી કંઈક હતી, અને બાપા અગાસીમાં સૂતા હતા. હવે આમ આવો સમય હોય ત્યારે ભલે થોડી ઠંડી લાગે પણ ઓઢીને સુવાની મજા આવે, ત્યાં અગાસીમાં સૂતા ખુલ્લું આકાશ હોય અને થોડુંક આપણે જ્યારે 3-4 વાગે અને એ વખતે આપણે ઓઢી લઈએ તો બહુ મજા આવે, મીઠી ઊંઘ આવે. બાપાને એ રીતે પથારી આખી ગોઠવેલી અને આજુબાજુ તે વખતે કંઈ એવો પ્રોટોકોલ જ નહીં, છોકરાઓ સંતો હરિભક્ત સાથે જ એક લાઇનમાં સુવાના અગાસીમાં, બાજુમાં આ બિપિન સૂતો હતો અને એને પણ ઓઢવાનું તો કંઈ આપ્યું જ હશે, પણ ઊંઘમાં ને ઊંઘમાં બાપાની બાજુમાં સૂતેલો, ઊંઘમાં ને ઊંઘમાં આડોડતો આડોડતો સ્વામી બાપા પાસે નજીક આવી ગયો અને બાપુનું જે ઓઢવાનું હતું એને ખેંચી લીધું અને પોતે સૂઈને ઓઢીને સૂઈ ગયો. બાપાને ઉઠી ગયા, ઠંડીને લીધે ઉઠી ગયા, ખ્યાલ આવી ગયો કે આ બીપીને ઓઢી લીધું છે. બાપા આખી રાત ઠૂંઠવાતા રાત પસાર કરી કંઈ બોલ્યા નહીં. સવારે જ્યારે સંતો જગાડવા ત્યારે જોયું કે આ બીપીન બાપાને ઓઢવાનું ઓઢી લીધું છે. પછી સંતોએ બાપા બીપીને કીધું કે ખબર પડી તે શું કર્યું રાત્રે ઊંઘમાં ઊંઘમાં. બીપીન એટલો બિચારો આમ ગભરાઈ ગયો, માફી માંગે બાપા કે માફ કરજો, આવું થયું આવું થયું. બાપા કેમાં શું, કે તે અમારું ભગવું ઓઢી લીધું, મહાત્મા કે સાત મહાત્મા હો ગયા. બાપા એકદમ એને હસવામાં તમે એમાં વાળી લીધું અને એને પણ શોક ના થાય. બાપા આવી રીતે પણ પોતાનું ઓઢવાનું ત્યાં બીજાને આપી દીધું. 77 સાલમાં બાપા જ્યાં દક્ષિણ ભારતની યાત્રામાં ગયા હતા અને એક રાત્રે કંઈક રાત્રિરોકાણનું ત્યાં થયું, બાપાને ખ્યાલ આવી ગયો કે અહીંયા ધર્મશાળામાં વ્યવસ્થા નથી, એટલે જે બેડિંગની વ્યવસ્થા ને બિસ્તરા પેલા એ કંઈ બહુ પૂરતા પ્રમાણમાં નથી, સંતો મને પાછળ પાછળ આવશે, લોકો પણ ગોતશે, એટલે એમના માટે સેવકે જે પથારી કરી રાખેલી એમાંથી બધું જ કઢાવી લીધું, ખાલી એક પાતળી પેલી ગાદરી ગોદરી જેવું હોય એ રાખ્યું એના માટે. બધા જ બધા જે ઓશિકા હોય કે બીજું કંઈક ચાદર બાદર જે પણ કંઈ હોય એ બધું સંતોને આપી દીધું, તમે વાપરો મને તો એકલું ચાલશે. સ્વામી આવી રીતે પણ પોતાનું એક એક રાતનું આસન આપી દીધું છે, દિવસોમાં આસન આપી દીધું છે. સ્વામી બાપાનો પ્રસંગ છે, ત્યાં એકવાર ડૉક્ટર સ્વામી અને આચાર્ય સ્વામી ગરડા આવે છે બાપાને મળવા માટે. બાપાનો ઓરડામાં આવે છે અને એ જ વખતે લાઈટ જાય છે, એટલે અંધારામાં અંધારામાં પછી બાપા કહે છે અહીંયા બેસો. બાપા ત્યાં બે સંતોને બેસાડે છે અને અંધારામાં તો વાતો ચાલે, એટલે વાતો ત્યાં ચાલે છે. જ્યારે લાઇટ આવે છે ત્યારે ડૉક્ટર સ્વામી અને આચાર્ય સ્વામીને ખબર પડી કે સ્વામી બાપાએ અંધારામાં અંધારામાં પોતાનું આસન આપી અને પોતે નીચે બેસી ગયા હતા, એમના આસન ઉપર ડૉક્ટર સ્વામી આચાર્ય સ્વામી હતા. આજે માતાના જ ગુણ છે ને, પોતે નીચે બેસે અને પોતાના બાળકને વાસ્તવિક સંતોને ત્યાં લોકોને આસન ત્યાં આવી રીતે આપ્યું. સ્વામી બાપા આવી રીતે ઠંડીમાં પણ ઠૂંટવાયા છે અને ગરમી પણ સહન કરી છે. નરેન્દ્ર પ્રસાદ સ્વામી નારાયણ પ્રસાદ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે, બહુ જૂનો પ્રસંગ. બાપા ત્યાં નડિયાદમાં હતા અને એ વખતે ઉનાળાનો સમય અને બપોરનો સમય, એમાં બાપાની ત્યાં સ્વાગત સભા અને ત્યાં નગરયાત્રા નીકળી, એટલે 4:30 નો સમય હશે, છતાં પણ નગરપતિ ચાલતા હતા. સ્વામીની દ્રષ્ટિ આ નારાયણ પ્રસાદ સ્વામી ઉપર પડી, પોતે ઉચ્ચ આસન ઉપર છે, એમનું સ્વાગત ચાલે છે, ચારે બાજુ હરિભક્તો બધા એમને જોવા માટે આવ્યા છે અને ફ્લોટ ઉપર આમ ભવ્ય આલિશાન આમ રાજાશાહી રીતે પોતે એની સવારી નીકળે છે નડિયાદ જેવા શહેરમાંથી. સ્વામી એમણે બાપાની દ્રષ્ટિ પડે છે એક નાના સંત ઉપર, કેને પગમાં જોડા નથી પડ્યા ને પગ દાટતા હશે. સ્વામી બાપા ઉપરથી પોતાની મોજડી કાઢીને પોતાની, બીજાને નથી કહેતા કે મોજડી આપી દે એવું નહીં, ઉપરથી પોતાની મોજડી કાઢી અને નીચે ફેંકે છે, બૂમ પડે છે, એ સંત આ તું પહેલે. પહેલા સંતને તો થયું કે સ્વામી બાપા કંઈ કોઈની મોજડી આપી હશે એ ત્યાં પહેરી લીધી, પછી એને સ્ટ્રાઇક થયું કે આ તો બાપાની મોજડી લાગે છે, એટલે એને પાછી કાઢી લીધી અને હાથમાં રાખી. સ્વામી પાસેથી જોયું, ફરી જોયું, બાપાએ બૂમ પડી, અલ્યા કે તેને હાથમાં રાખવા માટે નથી આપી આ મોજડી, પડી લે તું. સ્વામી બાપાએ ફરી બાપાએ શું કીધું કે જો તું મોજડી નહીં પડીશ ને તો તાપ લાગશે અને પછી આંખમાં બળતર થશે ને આંખનું તેજ ક્ષીણ થઈ જશે. બાપા એવું એ વાત કરી, કેવી ચિંતા બાપા કરતા હતા, મને તું પહેરી લે. સ્વામી કે તને હાથમાં રાખવાનું નથી આપ્યા તો આ મોજડી અત્યારે અત્યારે પહેરી લે. પછી બાજુમાં કોઈ યુવકે એમના ત્યાં બૂટ આપી દીધા, પણ એવી રીતે સ્વામી બાપાએ પોતે આવી રીતે બૂટ પણ સ્વામી આપી દીધા છે. સાધુ જીવન સ્વામી પણ આવો જ એક પ્રસંગ છે. બાપા વિદ્યાનગર હતા અને એ વખતે પણ આવી રીતે ગરમીનો ઉનાળાનો સમય અને બપોરે ખરી ભક્ત આવે છે પોતાની નવી ટ્રક લઈને અને બરાબર છાત્ર લઈને પ્રાંગણમાં આવે છે, બાપાને બાપા એમનો હરિભક્તનો આગ્રહ કે સ્વામીશ્રી અત્યારે જ આવે અને મારે નવી ટ્રકમાં પુષ્પ અને પૂજાને બધું કરે. સ્વામીશ્રી બહાર આવ્યા, જમ્યા પછીનો સમય હતો. બાબા બહાર આવે છે ત્યાં પ્રાંગણમાં, અને ત્યાં જે ટ્રક હોય છે ત્યાં પુષ્પ નાખે છે, પૂજન કરે છે, હરિભક્તને રાજી કરે છે. પછી તો પેલી ટ્રક જતી રહે છે, બાપા આમ ઉતારીને જવા બદલે સામે જાય છે, કારણ કે ત્યાં બે ત્રણ સંતો ત્યાં ઊભા હતા, બાપાને દર્શન કરતા હતા. અને સ્વામી બાપા આમ એ તરફ આવે છે ત્યારે સાધુજી સ્વામીને ખ્યાલ આવે કે સ્વામી બાબા આપી તરફ આવે છે. એમને થયું કે અત્યારે શું કામ હશે આપણું, કંઈક સેવા સોંપવાના છે, શું હશે. સ્વામી બાપા એકદમ ત્યાં શાંતિથી આવે છે અને એકદમ પ્રેમથી આમ હાથ મૂકીને ત્યાં આ સાધુજીવન સ્વામીના ખભે ઉપર હાથ મૂકે છે અને કહે છે કે કેમ તમે આમ જોડા નથી પહેર્યા, તમે જોડા પહેરતા નથી. આ એ વખતે સાધુજીવન સ્વામી કહે છે કે સ્વામી મારે નિયમ છે, હું પહેરતો નથી. એટલે કે એનો નિયમ હતો. સ્વામી બાપા જાણી ગયા કે પોતે તપસ્વી સંત છે, એને તપની આવી રુચિ છે. એ જ વખતે સ્વામી એક તો દામણ જ રસ્તો હતો, સ્વામી એ વખતે ત્યાં પોતાની મોજડી કાઢી નાખે છે અને એકદમ પ્રેમથી આદ્ર ભાવે સ્વામી આપણા ત્યાં સાધુજીવન સ્વામીને આપે છે અને કહે છે કે હવેથી તમને જે પણ કંઈ ફાવે, મોજડી, સ્લીપર, ચંપલ, આથી તમે પહેરજો. હવે એ વખતે સ્વામી આપણાના જે પગ જે દાટતા હશે, કેવા દાટતા હશે, પણ સાધુજીવન સ્વામીના ત્રિવિધ તાપ શમી જાય બાપા ત્યાં ત્યાં પ્રસંગની સ્મૃતિ એમને આપી. આપણે પેલું જે આચાર્ય સ્વામીને પ્રસંગ કીધું કે બાપાએ આસન પાથરી દીધું, આસન નહીં, સ્વામી બાપાએ પોતે પ્રાણ પાથરી દીધા છે એવી હું પાપી છે. સર્વમંગલ સ્વામી પોતાનો પ્રસંગ યાદ કરે છે, પોતે નડિયાદ માતા અને એ વખતે શિયાળાનો સમય, સ્વામી બાપા ત્યાં દર્શન કરવા માટે આવે છે અને બાપાને દંડવત કરીને મન થયું. બાપા હંમેશા જ્યારે પહેલી વાર ઠાકોરજીને દર્શન કરવા માટે આવે ત્યારે હંમેશા દંડવત કરતા હોય છે, તે દંડવત કરવા માટે એકદમ પેલો આળસ બધું એકદમ ઠંડો થઈ ગયો હોય, એકદમ તમારે પગ મૂકવાનું મન ના થાય એટલું બધું ઠંડુ થઈ ગયું હોય. બાપાને દંડવત કરવાનું મન થયું તો સર્વમંગલ સ્વામીએ તરત પોતાની જે શાલ હતી એ શાલ બરાબર વાળી અને તે નીચે પાથરી દીધી, જેથી કરીને સ્વામી બાપા જ્યારે દંડવત કરે એમ ઠંડી ના લાગે. સ્વામી બાપા બાજુમાં દંડવત એક કર્યો પછી બાજુમાં જોયું કે સર્વમંગલ સ્વામી પોતે ઉઘાડા શરીર ઉભા છે. સ્વામી બાપા કે ઓહો સાધુ ઉઘાડા શરીર ના રે ભાઈ, ઉઘાડા શરીર તો ઠંડી લાગી જાય. એમ કહીને સ્વામી બાપાએ પોતાનું ગાતિરું લઈ અને અડધું ગાતરિયું બાપાએ ત્યાં સર્વમંગલ સ્વામીને ત્યાં ત્યાં ત્યાં ઉડાડી દીધું. અડધા ગાતરિયા પોતે પણ શરીર ઉઘાડું રહે, સર્વમંગલ સ્વામીને પણ શરીર થોડુંક ઉઘાડું રહે, પણ આવી એમની ભાવના, આવી એમની હૂંફ કે હરિભક્તો સંતોને મને ક્યારેય આવી રીતે મારે દુખાવા નથી, એ લોકોનું દુઃખ મટી હું ભલે દુઃખ વ્યસન કરું પણ એમને મારે સુખ આપવું છે. સ્વામી બાપાના બીજો આવે એક પ્રસંગ છે, મહાન સ્વામી પોતાના એમના જીવનની ઈર્ખામાં પોતે નોંધે છે કે બાપાની આવી હૂંફ તેમને અનેક અનેક વાર એમને અનુભવેલી. યોગી બાપા સાથે જ્યારે પુરાશ્રમમાં વિચરણ કરતા હતા વિનુભાઈ તરીકે, એ વખતે આ ચરોતર બાજુ કંઈક વિચરણ એમનું હતું, પેટલાદ ગામમાં આવ્યા. એવામાં એ લોકોને સમાચાર મળ્યા કે કુબરભાઈ આપણા ભાવનગરવાળા ચુસ્ત સાસીમાના વખતના હરિભક્ત એ ધામમાં ગયા છે. યોગી બાપા કે મારે તાત્કાલિક ત્યાં જવું પડશે. યોગી બાપા ભાવનગર ગયા, વિનુભાઈને કહેતા ગયા કે હું તો આપણે તો આગળ ભેગા થઈ જશું પણ અત્યારે તમે પ્રમુખ સાહેબ મારા સાથે તમે જાઓ. પ્રમુખ સાહેબ મહારાજ એ જ સાંજે જોડના સાધુ લઈ અને આ વિનુભાઈ મહેન સ્વામી ત્રણ જણા અમદાવાદ પહોંચે છે. અમદાવાદમાં એ વખતે તો જૂનું આપણું મંદિર આમલીવાડી પોળ સાવ સાંકડી જગ્યા, પણ ત્યાં બાપા ત્યાં ત્રણ ચાર દિવસ રોકાવાના હતા. હવે એ વખતે ત્યાં આમલીવાડી પોળના જે કોઠારી બબુભાઈ સોમનાથ, સંસ્થાનું બહુ જ મહત્વ, સારા શબ્દમાં કહેવું હોય તો મહત્વ, બીજા શબ્દમાં કહેવું હોય તો કરકસ્યો જીવ, એકદમ મક્કી ચુસ્ત, એટલે જરાય પણ આગું પાછું કરે નહીં. એટલે જેટલું કંઈ સીધું લખવાનું હોય, જે પણ કંઈ રસોઈ કરે પોતે જ રસોઈ કરે, પોતે જ સીધું લખે, જેટલું માપનું એ પ્રમાણે જ પોતે કરે, જરાય પણ વધુ ના જોઈએ. ખોટે તો વાંધો નહીં પણ વધુ તો ના જ જોઈએ, કારણ કે એ વખતે આપણી સંસ્થાની પરિસ્થિતિ એવી હતી, એવી હાડમાળીમાંથી આપણે પસાર થયા છે. એટલે એ વખતે બાપાને ખબર પડી ગઈ કે મહાન સ્વામીની રુચિ શું હોય છે. મહાન સ્વામી એ વખતે તો જુવાન ઉંમર એટલે ભૂખ તો બહુ જ લાગે અને એમની સ્વાભાવિક પ્રકૃતિ કે એમને દાળ ભાત બહુ ઓછા ફાવે, ભાત તો ખાય જ નહીં, એને રોટલી ઉપર જ વધારે રુચિ. સ્વામી બાપા તરત જાણી ગયા. એટલે જ્યારે પણ બાપાને પીરસવામાં આવે, બાપા જ્યારે પંગતમાં પડે બાજુમાં વિનુભાઈને બેસાડે અને એમના માટે જ્યારે ગરમ ગરમ રોટલી આવે, બાપા પેલો પીરસવાનો જતો રહે તરત પોતાના પત્તરમાંથી લઈ અને વિનુભાઈની થાળીમાં આપી દે તરત જ. અને જે પણ કંઈ ઘી વખતે હતું ભાતમાં તો નાખવાનું જ નહીં, બધી જ રોટલી ઉપર ચોપડી દેવાનું અને એક એક ગરમ રોટલી આવતી જાય અને બાપા પોતા માટે તો ખાય જ નહીં, તરત જ વિનુભાઈને આપી દે. વિનુભાઈને કહે કે એ વખતે મને કંઈ સૂઝ પણ નહીં કે બાપાનું હું ખાઈ રહ્યો છું, બાપા માટે કંઈ રહેવું નથી. એ પોતે નોંધે છે કે મારા માટે બાપાએ બધી જ રોટલી મને આપી દેતા કાયમ, બાપા તો માંડ દાળ ભાત ખાવા માટે જ રહેતા હતા, દાળ ભાત ખાઈને પોતે રહેતા હતા, મારા માટે જ બધું એ આપી દેતા હતા કે મને વખતે કંઈક બુદ્ધિ પણ ન સૂજે કે સાંઈ બાપાનું હું ખાઈ લઉં છું. પણ જે માતા હોય એને આમ જ સંતોષ થતો હોય, પોતે તો પોતાના મોઢામાંથી કોળીઓ કાઢીને બાળકને જમાડતી હોય છે, એ પોતે મિષ્ટાન ખાય એના કરતાં બાળકને જમાડે એમાં વધારે સ્વાદ આવતો હોય છે. માતા એ બાળક માટે બધું જ એ પોતાના ભોગે કરવા માટે એ કરી છૂટે છે. અલ્હાબાદનો પણ પ્રસંગ બહુ જ આપણે જાણીતો છે. સાંઈ બાપા ત્યાં હતા અને એ વખતે પેલા નાની વાવડીના બધા હરિભક્તો આવ્યા. બાપાને તો આ દૂર દેશમાં મળવાનું તો એ લોકોને ભાગ્યે ચાન્સ મળે, બહુ રાજી થઈ ગયા. બાપા તમે અહીંયા, એ વખતે જે લોકોની એક સ્ટોર નીકળી હતી, પેલી પેકેજ સ્ટોર આવે ને એ રીતે ત્યાં આવ્યા. અને બાપાએ બધું ખબર અંતર પૂછ્યા, કેમ છે, શું છે, ક્યાં ક્યાં ફરી આવ્યા, ખાવા પીવું તમે શું કરો છો. એટલે એકદમ ઢીલો ઢીલો બાપ પેલો હરિભક્તે જવાબ આપ્યો કે કેમ તમે સાથે લઈને નથી આવ્યા, કંઈ ખાવાનું વ્યવસ્થા નથી કરી. પેલા હરિભક્ત કે જે બાપા, આમ તો એવું હતું કે અમારા જે પેલા જે આયોજક હતા એમણે પેલા તમને વચન આપેલું, બાંહેધરી આપેલી કે તમારા માટે અમે રસોઈ પણ લાવ્યા છે અને બધું ત્યાં શુદ્ધ શાકાહારી આપણે જેમ સત્સંગીને ફાવે, ડુંગળી લસણ વગરનું, એવું તમારા માટે બનાવશું. પણ પછી અધ પછીથી પણ કંઈક ફાવ્યું ને, આયોજન થયું નહીં, એટલે ફરી ગયો. અને હવે તો બસ ત્યાં હોટેલમાં ઊભી રાખે છે, જેને ખાવું હોય ત્યાં ખાઈ લે, આપણે તો સત્સંગી, આપણે તો કંઈ ફાવે નહીં બહારનું ડુંગળી લસણ હોય. એટલે હવે અત્યારે અમે તો ફ્રૂટ અને દૂધથી અમે ચલાવીએ છીએ. સ્વામી કે એમ, એ વખતે આજુબાજુમાં જે સંતો હતા, સ્વામી બાપાએ સંતો સામે જોયું અને સંતો આવી બીજી બાજુ જોયું કે સ્વામીને હવે ખ્યાલ આવી ગયો કે આ કાર્યક્રમ બાપા શરૂ કરશે. બાપા કે સંતો આપણી પાસે કેટલું છે? સંતો કે સ્વામી થોડુંક જ હવે રહેવું છે, હવે તો આપણા માટે હવે હવે થોડા દિવસો છે. બાપા કે આપી દો કે ઠાકોરજી માટે જે પણ કંઈ કાઢો નહીં થાળ પડતું એટલું કાઢી લો બાપા, બાકી બધું જ આપી દો. સ્વામી સંતોને થાય કે સ્વામી આપણે પણ અહીંયા મહેમાન જ છે, કે અલ્હાબાદ કે દૂર દૂરના આપણે ગુજરાત જેવું કંઈ નથી કે આપણે કોઈ કોઈના બાણું ખખડાને આપણે કંઈ આમંત્રણ આપે. આપણે તો દૂર આપણે પોતે મહેમાન છે, એમ તો આપણે મહેમાનગીરી ક્યાં કોઈને બીજા કરવાની જાઓ. બાપા સંતો પણ કહે છે કે સ્વામી તમારા માટે કે મારા માટે પણ નહીં, આપણે તો બાવા છે, આપણે બધા આપશે, હરિભક્તોનું શું. એમ કહીને બાપાએ બધું જ તે હરિભક્તોને અપાવી દીધું. આને છે ને સંપૂર્ણ ત્યાગ કહેવાય. ત્યાગને પણ પ્રકાર હોય છે ને, લેવલ હોય છે. અને નિસ્વાર્થ ત્યાગ, નિસ્વાર્થ સમર્પણ. આજે મારી પાસે એક રોટલો હોય અને હું આખું આખું હું ખાઈ જાઉં, હા તો હું સ્વાર્થી જ ગણાવું, એ તો બરાબર, એ તો સમજ્યા. પણ મારી પાસે આખો રોટલો હોય ને હું અડધો ખાઉં ને અડધો તમને આપું, તો એ આંશિક ભોગ કહેવાય, આંશિક સમર્પણ, કારણ કે અડધો તમે ખાધો જ છે. પણ કદાચ જો આખો રોટલો હોય મારી પાસે અને આખો તમને આપી દઉં, પણ આખા ગામમાં કહેતો ફરું કે જો મેં આખો રોટલો મેં આપી દીધો, હા જો હું કેવો ડાયો, કેવો હું સમર્પિત, આખો રોટલો મેં આપી દીધો, મારો ભોગ તો જો. એ શું કહેવાય? એ સ્વાર્થી ભોગ છે, સ્વાર્થી સમર્પણ. કારણ કે માનથી હું મારા પેટને ભરું છું, રોટલો મેં ભલે ના ખાધો પણ રોટલાથી પણ વધારે સ્વાદ મને માનથી આવે છે. પણ જ્યારે તમે આખો રોટલો આપી દો અને કોઈને કેવો પણ નહીં, ત્યારે સંપૂર્ણ નિસ્વાર્થ ભોગ કહેવાય, નિસ્વાર્થ સમર્પણ. સ્વામી બાપા તો એવું ભોગ આપે છે. સ્વામી બાપા કેવું કહે છે, મને યાદ જ નથી, હું જાણે કંઈક કરતો જ નથી, રોટલો આપ્યો છે પણ મને યાદ નથી રહેતું. સ્વામી બાપાને મનમાં એવું જ હોય છે કે હજી મેં ક્યાં કંઈક કરું છું, હું કંઈક કરતો જ નથી. સ્વામી બાપાના મનમાં હજી એવું જ રહ્યા કરે છે. જ્યારે બી આર પટેલ બાપાને કીધું હાર્ટ એટેક પછી કે સ્વામી તમારી તબિયત હજી બહુ જ નાજુક છે, તમે દનવત ના કરો, મહેરબાની કરીને તમે તબિયત સાચવો, કે તમારા વતી સંતો દનવત કરશે. સ્વામી એકદમ ગડગડા થઈ ગયા. સ્વામી કહે છે કે આ બીમારીમાંથી ઊભો થયો છું એના માટે સંતોએ મારી કેટલી સેવા કરી છે, એ ઋણ હું ક્યારે અદા કરી શકીશ. સ્વામી બાપાને મનમાં થયા કરે છે કે હજી સંતો ઉપર મારો ઉપકાર છે, મારે હજી સ્વામી સંતોને હજી મારે રાજી કરવાના છે. સ્વામી છેલ્લે બોલે છે કે હું ઋણ અદા કરવા જાઉં ને તો પણ થાય એમ નથી. સ્વામી બાપાના મનમાં એમ થાય છે કે સંતો માટે હું શું કરી નાખું, હું કંઈ કરતો જ નથી. બ્રહ્મેરી સ્વામી પોતાનો પ્રસંગ કહે છે, ગામો ભૂલી ગયો છું, પણ એકવાર બાપા કંઈક ઊભા થવાના હોય છે, રાતે પોઢા માટે જતા હોય છે, એટલે બાથરૂમ જવા માટે બાપાના સ્લીપર, બાથરૂમ સ્લીપર્સ એ હાથમાં પકડે છે બ્રહ્મેરી સ્વામી, અને બાપાને પગમાં પેળવા કરતાં બાપાને આગળ ધરે છે. અને બાપાને કહે છે કે બાપા આ તમારા સ્લીપરમાં એટલે કે તમારા પગારખામાં કોઈનો પગ આવી શકે એમ નથી, એટલે કે તમારું સ્થાન કોઈ ના લઈ શકે. તમે જે ભીડો બેઠો છે, તમે જે આ સમાજ માટે કાર્ય કર્યું છે, તમે જે હરિભક્તો માટે જે આમ જે તમારું જાન કુરબાન તમે કર્યું છે, એ તમારા પગમાં કોઈનો પગ આવી શકે એમ નથી. સ્વામી બાપા એકદમ ગડગડા થયા. સ્વામી કહે, ના ના, આપણે ક્યાં કંઈક કર્યું જ છે, આપણે કંઈક કરતા જ નથી, શાસ્ત્રીમાં જોગીજીમાં જે કરી ગયા છે એવું આપણે ક્યાંય કરી શક્યા છે. સ્વામી બાપાના મનમાં હર હંમેશ એવું જ રહ્યા કે હું કંઈક કરતો જ નથી, મારે જે ઘણું કરવાનું બાકી છે. આવું જ્યારે આપણે જાણીએ ત્યારે શું લાગે કે પેલો રોટલો તો ક્યાંયનો બાપાએ આપી દીધો છે, બાપાને યાદ પણ. આપણે શું કરીએ ખબર છે, આપણે એક રોટલો આપણી પાસે આવ્યો હોય ને, આપણી ભૂખ અડધી રોટલાની જ હોય, આપણે અડધો રોટલો ખાઈ લે પ્રેમથી, ટેસ્ટથી આપણે ખાઈ લે, ઘી ચોપડીને આપણે ખાઈ લે, અને બાકીનો રોટલો સૂકો આપણે બીજાને આપીએ કે જો તારા માટે જ મેં ખાસ રોટલો રાખ્યો છે, તું ખાઈ જજા. આપણે આવું કરીએ કારણ કે આપણા મનમાં કેવું હોય છે ખબર છે ને, આપણે યશ લેવામાં આપણે આપણે મથીએ છીએ. ક્યાંથી હું યશ લઉં? પ્રેમ મારે કમાવો છે, લેવો છે, મારે ખરીદવો છે પ્રેમ. આપણે સાંઈ બાપા એવું નથી કરતા. સાંઈ બાપા પ્રેમ આપે છે, નિર્વ્યાજ પ્રેમ. ક્યારેય એની પહોંચ નથી ફાળતા કે મેં આટલું તારા માટે કર્યું, તારા માટે આટલું કરવાનું. સાંઈ બાપાએ ક્યારેય કીધું છે આપને? સંતો બ્રહ્મસ્વામી પેલો પ્રસંગ કહે છે ને, યદી મેં ના હોત તો આપકા ક્યા હોગા, એ બધો આખો પેલો પ્રસંગ છે ને. પેલા ભાઈ પેલા બજારમાંથી જાય છે, ચોમાસાનો સમય અને કંઈક ચીકણી ભૂમિ, પોતે લપસી પડે છે અને આમ કપડાં બગાડવાના હતા, કંઈ થવાનું હતું. પેલા મિયાભાઈ હાથ પકડી લે છે અને પેલા ભાઈ બચી જાય છે. બીજી દિવસ સારી બજારમાંથી પસાર થાય છે, એ જ વખતે પેલા મિયાભાઈ યાદ કરાવે છે કે પેલા દિવસ હું ના હોત તો તમારું શું થાત? કે હા, તમારો ખૂબ ખૂબ આભાર, હું ના, તમે જો એ દિવસે ના હોત તો લપસી જાત, કપડાં બગડત. બીજે દિવસે બજારમાંથી પસાર થાય છે કે પેલા દિવસ હું જો ના હોત તો તમારું શું થાત? કે તો કદાચ મારું પગ ભાંગત, માથું ફૂટત. એમ ત્રણ ચાર દિવસ ઉપડા ઉપડી જ્યારે જ્યારે બજારમાંથી પસાર થાય, મિયાભાઈ આ જ કરાવે. પેલા દિવસે જો ના હોત તો તમારું શું થાત? પેલા દિવસ પેલો ભાઈ એવો કંટાળ્યો ને, એક દિવસ તો એનો હાથ પકડી અને ત્યાં જે પડ્યો તો ફરી લઈ જાય, મને પાડી દે, ચાલ મને પાડી દે, મારા કપડાં ગંદા કરનાર, મને વાગવા વાગવા દે, પણ ફરી ભૂલે છો કે મને કહેતો નહીં કે પેલા દિવસ જેથી મેં ના હોતા તો આપકા ક્યાં હોગા. અહીં આપણે ક્યારે કીધું છે આપને કે જો મેં આ મંદિર ના બાંધ્યું હોત તો તમે ક્યાં હોત? ક્યારે એવું કીધું છે કે જો તને દીક્ષા મેં ના આપી તો તું ક્યાં હોત, ક્યાં રખડતો હોત, માયામાં ક્યાં કુંડમાં તું, નરકના ક્યાં કુંડમાં તું આમ ડૂબતો હોત? સ્વામી ક્યારે કીધું નથી. સ્વામી બાપાએ આપણા માટે આટલું બધું કર્યું છે છતાં પણ હજી લાગ્યા કરે છે મેં કંઈ જ કર્યું નથી, મારે હજી ઘણું કરવાનું બાકી છે. આજ એમની અસીમ કૃપાનું એક લક્ષણ છે. બીજા પ્રસંગ પણ ઘણા છે, વિચારો ઘણા છે, આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: જેને અમારો વિશ્વાસ છે, ભગવાનનો વિશ્વાસ છે, જેને અમારો વિશ્વાસ છે તેની બાહ્ય ગ્રહી અમે છોડતા નથી, આટલું જ. એકદમ સિમ્પલ વિશ્વાસ, પછી ભગવાન છોડે જ નહીં, પકડી રાખે. વિશ્વાસમાં કાચપ હોય તો ભગવાન આમ આમ આમ કરે અને વિશ્વાસ પકડે. જેને મારો વિશ્વાસ છે તેની બાહ્ય ગ્રહી અમે છોડતા નથી. અમારી પ્રકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દીવભાવ સમજીને કોઈ કરે તો તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે. એટલે મહારાજે કહ્યું કે અમારી અતિશય પ્રાકૃત ક્રિયા એટલે આમ ઓર્ડનરી, એકદમ ઓર્ડનરી ક્રિયા કરે પણ એને તેનું ગાન દીવભાવ સમજીને કોઈ કરે. આપણે ભગવાન કઈ ક્રિયા કરે, આમ કરે, આમ કંઈ પણ ક્રિયા કરે, તેનો અતિશય દીવભાવ રાખીને એનો કોઈ ગાન કરે તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે. એટલે આપણી જે ચેન ચારા છે ને બધું ટળી જાય. ભગવાન દીવભાવ રાખીએ એને અતિશય નાનામાં નાની ક્રિયા હોય, ગમે ક્રિયા, બેઠા હોય, ઝોકા ખાતા હોય, આમ પણ એનું ગાન કરે ને તો આપણો પ્રાકૃત ભાવ ટળે, આપણા ચેન ચારા જે બધું ચારા જૂથડા છે બધું ટળી જાય. અમારામાં જેવો ભાવ કલ્પે છે તેને તેવું ફળ મળે છે. ભગવાનમાં જેવો ભાવ કલ્પે એવું ફળ, આ તો વિજ્ઞાન પણ કહે છે. તમે સામા માણસને જેવો જે રીતે જુઓ એવા તમારામાં ભાવ છે જ, આ વિજ્ઞાન જ કહે છે. તમે કોઈને બદમાશ જો તમારો બદમાશી છે, એ ભલે દેખાવ દેતો નથી, અંતરખાને છે જ, અંદરમાં બદમાશી છે જ તમારે. ઉપરથી બધું સોફેસ્ટિકેટેડ બધું રાખે પણ અંદરમાં, અને અંદરમાં નિર્દોષ ભાવ હોય તો ભગવાન તમને નિર્દોષ કરી મૂકે. અમારામાં જેવો ભાવ કલ્પે છે તેને તેવું ફળ મળે છે. અમારું સ્વરૂપ આકાશની પેઠે નિર્લેપ છે. અમે સર્વમાં વ્યાપક હોવા છતાં વ્યતિરેકપણે રહીએ છીએ. ભગવાન અક્ષરધામમાં વ્યતિરેકપણે છે, પણ છતાંય નાનામાં નાનો જંતુ કે અનંત બ્રહ્માંડ બધામાં વ્યાપક વ્યાપીને રહે છે. આકાશની જેમ નહીં, આકાશમાં તો એ તો નિર્જીવ છે, તત્વ છે. એ જેવા આકાશ આપણે અવતાર થાય રહે પણ એ વ્યતિરેક નથી. મહારાજ કે અમે વ્યતિરેક એટલે ઇન્ડિવિજ્યુઅલ, એક મૂર્તિમાન છે. આ લોકો બધા ગણે છે આકાશની પહેલી નિર્લેપ, પણ મૂર્તિમાન નથી. જે શ્રીજી મહારાજ નિષ્ઠામાં ચાર વાત કરી છે, સરોપરી સાકાર હા અને પ્રગટ, આ ચાર વાત. તો મૂળ સમજવાનું, મારે સાકારનું અતિશય પ્રતિપાદન કર્યું છે. આજે તત્વજ્ઞાનમાં ઉપર જતા જતા જતા છે ને નિરાકાર થઈ જાય છે. શરૂઆતમાં રહે પણ ઉપર જતા નિરાકાર, અને કાંઈ જ નથી ભગવાન, એ મૂર્તિમાન નથી. શ્રીજી મહારાજે બહુ જ, અને મહારાજ ભક્તિ જ એને કહીએ, સાકાર ભગવાનને માને એને ભક્તિ કહીએ. તો જો અને સાકારમાં તો ભક્તિ થાય ને, સાકાર ના માને તો કોની ભક્તિ કરે આકાશની. શ્રીજી મહારાજે પ્રથમના 41માં વાત કરી, અમે સર્વમાં વ્યાપક હોવા છતાં વ્યતિરેકપણે રહીએ છીએ. આપણે તો માટે સહેલું છે, શાસ્ત્રી મહારાજ યોગી અપા પ્રમુખ સાહેબ મહારાજ પ્રગટ થયા અને બધું આ તત્વજ્ઞાન, એટલે આપણા માટે તો કોઈ ઝંઝટ છે જ નહીં. બીજા તત્વજ્ઞાનીને બધી માથાકૂટ, 70 માથાકૂટ હોય અને તો કંઈ હાથમાં આવે નહીં. એટલે બહુ દયા કરીએ મહારાજ પોતે પંડે અને સ્વામીને સાથે લઈને આવ્યા, અને સત્પુરુષ દ્વારા આ ચાલુ રાખ્યું છે. નહીં તો આમાં તત્વજ્ઞાનમાં એવા ઘૂંચાઈ જઈએ ને બહાર નીકળાય જ નહીં, વધારે ચીકણું થતું એને ઘૂંચાતું જાય એવું છે. આપણે બહુ દયા કરીએ, સીધા સાધા એકદમ શીરો મોડા મૂકીને ઉતરી જાય એવું કરી આપીએ. પણ હવે વિશ્વાસ રાખવાનો, જેને અમારો વિશ્વાસ છે તેની બાય ગ્રહી અમે છોડતા નથી. આટલું જ છે વિશ્વાસ. તો પડતી ગયો, આપણે એકાંતિક થઈ ગયા. પછી મહારાજ એક વાત કરે છે, આ વાતનું નિષ્દિન મનન કરવું. નિષ્દિન એ રાત ને દિવસ મનન કરવું, આ વાતનું મનન કરવું. મનન કર્યા વિના તે વિસરાઈ જાય છે. દીવ ભાવનું શ્રવણ મનન નિધિધ્યાસ કરવામાં કચાશ રહે છે, તેથી મનુષ્ય ભાવ આવે છે. એટલે ઘડીકમાં દીવ ભાવ, ઘડીકમાં મનુષ્ય ભાવ, ઘડીક દીવ, એવું ચાલે જ કરે, બધાનું આપે ચાલે જ કરે. પણ એને કચાશે એટલે એકદમ સર્વોપરી માને ને, તો બીજું અમે કીર્તન બોલ્યા હતા ને બ્રહ્માંડ સ્વામી, એટલે એમાં આ વાત વિશ્વાસની વાત છે. અને આપણે તો એ સિવાય પહોંચી વળ્યા એમ નથી. તમે ગમે એવું કરો તો તત્વજ્ઞાન બીજા પડ્યા તો વિશ્વાસ જ એક કામમાં આવેલો છે. બસ તમે ભગવાન બસ પતી ગયો, એક દ્રઢપણે વિશ્વાસ રાખે. જો છે તો એકદમ સહેલું છે, અને નહીં તો પછી એકદમ ગૂંચવાળામાં પડેલો છે. દીવ ભાવનું શ્રવણ, દીવ ભાવનું શ્રવણ, કોઈ વાત કરે દીવ ભાવની, શ્રવણ કરવું, મનન કરવું, એ જે વાત કરી હોય એને ધારવી, નિર્ધ્યાસ કરવામાં કચાશ રહે છે તેથી મનુષ્યભાવ આવે છે. મનુષ્યભાવ દીવભાવ આટલું જ છે. ભગવાન મળ્યા પછી મહારાજ સ્વામી અને સત્પુરુષ આટલું જ છે. દીવભાવ મનુષ્યભાવ, દીવભાવ મનુષ્યભાવ, એમાં દીવભાવ રહે તો મોક્ષ, અને મનુષ્યભાવ આવે તો પડતું અંધારું આવે. અમારું ધામ સર્વોપરી છે જ, એના ઉપર બીજું કોઈ ધામ છે જ નહીં. એકદમ અપાર અનંત છે, બીજા બધા ધામોની લિમિટ છે. અને બ્રહ્માંડની અંદર આવી જાય છે, બ્રહ્માંડ તો મહારાજ આગળ એક અણુ જેટલું, અને મહારાજ તો અનંત અપાર અધો અધો ઉધો રહીત પ્રમાણે રહીત. તમે ઉપર જુઓ નીચે જોવા જુઓ પાર જ ના આવે. બીજા બધા ધામોની લિમિટ છે, અને આ અંત પર એ ધામમાં આપણે જવાનું છે. ઓલા ધામમાં બંધાઈ રહેવાનું નથી. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. આપણે બધા આ ધામના નિવાસી છે, એટલાન્ટા અને કોલંબિયા ને એ બધું નહીં. એ તો ઠીક છે આપણે, પણ આપણે મૂળ છે ને, આપણે આ અક્ષરધામના વાસી છીએ. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. તે માનો કે ના માનો, ભગવાન તો જુએ છે તમને બધાને કે બધા અક્ષરધામના વાસી છે. તમે પોતાને માનો કે ના માનો એ વાત જુદી છે. આવી બુદ્ધિ સદા જેને હોય તેને ક્યારે માન આવતું નથી. પહેલાં વાત કહેલી મુક્તમનીએ, શ્રીહરિ કહેલી વાત ગઢપુરમાં કહી. શ્રીહરિ કહેતા હું માન હોય તેને પગે લાગતો નથી. પગે લાગતા એટલે ટર્ન હિઝ ફેસ, તું તારા ઘરનો મોટો. શ્રીહરી કહેતા કે હું માન હોય તેને પગે લાગતો નથી, પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું છે. ખભે ઉપર બેસાડે એ જ ભગવાન માની હોય આમ આમ કરે. અને દાસ, પરંતુ હરિને હરિજનનો દાસ થયો તેને ખભે બેસાડે અને ફેરવે અને ગૌરવ લે, આ મારો ભક્ત છે. આ મારા નિશ્ચય, આ મારા નિશ્ચય જેવો જેને મતિમાં, આ અમારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે. માન છે બધું બગાડી નાખે, બધું. તમે આપણે સત્સંગમાં જુઓ, જરાક માન હશે ને મૂર્તિ કરડી દેખાશે, એટલે સુખ નહીં આવે. જરાક માન માની હોય ને ક્યાં બેસું ક્યાં, એ બધો પ્રશ્ન થાય. ભલે નિર્માલ્ય તો જઈને બેસી જાય, પ્રશ્ન જ નહીં કે. અને ઓલા ભગવાનને પ્રશ્ન થાય કે આને ક્યાં બેસાડશું આપણે. મહારાજ એકવાર સભા કરીને બેઠા હતા અને ઓલા કોણ સ્વામી આવ્યા હતા, એ આયા અને ઉભા રહ્યા. એને એમ કે મહારાજ મને બોલાવે અને બેસાડે તો બેસું, નહીં તો ઊભો રહું. ઊભા જ રહ્યા. પછી મહારાજ થાક્યા કે આવા છે. પછી મહારાજે એમને નમતું ના મૂક્યું. મહારાજ કે આ જો માનની મૂર્તિ છે, એવું બધું મહારાજ કહ્યું. પછી બેસાડે એટલે માન તો ગમતું જ નથી. મોહન વરને માન સંગાત વેર જો, વેર એટલે દુશ્મન. તો ભગવાનને આ માન છે એ દુશ્મન છે. તો આપણે જેના નિર્માની ભગવાન તેને કેમ જોઈએ માન? આપણા ભગવાન નિર્માની છે, પછી આપણે ઊંચી તંગડી રાખીને ક્યાં? પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્ત સ્વરૂપ હરી માનું છું. આ મારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે. અને એ અનુસંધાન મહારાજ વાત કરે છે. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી સર્વે હરિજન છે. આવી બુદ્ધિ જેને હોય તેને ક્યારે માન આવતું નથી. બધા હરિભક્તોને ધામ અક્ષરધામના વાસી જુએ તો માન નહીં આવે, નહીં તો માન આવશે જ. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. બધા અક્ષરધામના નિવાસી છે. દ્રઢ કહી ને તું માન આવશે જ નહીં. જો એમ થયું કે હું કંઈક છું, હું મોટો છું, એ સુખય નહીં આવે. એના યોગમાં જે આવે એને દુઃખી કરી દે, આ બધું થાય. મારું ધામ સરોવર છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. આવી બુદ્ધિ સદા જેને હોય, કેવી બુદ્ધિ? આ બધા અક્ષરધામના નિવાસી છે. આવી બુદ્ધિ જેને સદા હોય તેને ક્યારે માન આવતું નથી. એટલે એક ભગવાન બધા મોટા છે અને આપણે બધા દાસ છીએ. આવો ભાવ રાખો, મોટા નાના ના કરતા. એ વ્યવહારમાં તો બરાબર છે, કૂટો, પણ અહીંયા સત્સંગમાં આ વસ્તુ ઘટે નહીં. એક શ્રીજી

સમજે તેના હૃદયમાં કામ ક્રોધ લોભના પૂર આવ્યા કરે છે. તમે આ લોકના અથવા આવો છે, આમ છે, આમ છે, આવું સમજે તો એના હૃદયમાં, જે આવું સમજે છે એના હૃદયમાં કામ ક્રોધ લોભના પૂર આવ્યા જ કરે. પૂર ખાલી છાંટણા નહીં, પૂર એકદમ વહી એમાં તણાઈ જ જાય. હરિજનને આ લોકના સમજે છે તેના હૃદયમાં કામ ક્રોધ લોભના પૂર આવ્યા કરે છે, તેમાંથી તણાયા કરે છે, તણાઈ જાય. પૂટા પૂર આવ્યા, આપણે જે મકાનોના મકાનો ઉખડી નાખે એમાં આપણે શું ક્લાસ, ઝાડ અને પાન બધું ઉખડી જાય. એટલે એવી રીતે કામ ક્રોધ લોભના પૂરમાં તણાયા કરે છે, એટલે ક્યારેક સુખ આવે નહીં, શાંતિ થાય જ નહીં. હરિજનોને પરસ્પર અભાવ આવે છે, આપણે અંદર અંદર અભાવ આવે છે ને, આમ આમ આમ હરિજનોને પરસ્પર અભાવ આવે છે. તેનું કારણ લૌકિક ભાવ છે. આ બધાને અક્ષરધામના નિવાસી ના સમજે અને આ લોક ના સમજે એનું કારણ આ છે. હરિજનોને પરસ્પર અભાવ આવે છે તેનું કારણ લૌકિક ભાવ છે. જો દીવ ભાવ રાખે તો ક્લેશ આવતો નથી. સત્સંગમાં એટલું છે, દીવ ભાવ, મનુષ્ય ભાવ, મહિમા અમહિમા, સંપ કુસંપ બે સાથે ચાલે આવે છે. બધા સંપ કુસંપ, મહિમા અમહિમા, દીવ ભાવ, મનુષ્ય ભાવ પેરેલલ છે, ચાલ્યો આવે. જો આપણે છે ને વચ્ચે ઘડીકમાં દીવ ભાવે, ઘડક મનુષ્ય ભાવે આવે, એનો વચ્ચે વચ્ચેની લાઈનમાં. પણ જો બહુ એવો કોઈનો કુસંગ થાય તો આ બાજુ મનુષ્ય ભાવમાં પડી જાય, અને ભક્તોનો સંગ થાય, એકાંતિક ભક્ત એટલે જે પોઝિટિવ હોય એનો સંગ થાય તો આ બાજુ પડે. સંગ બહુ બહુ મહત્વનું છે. સંગ એટલે કુસંગ તો કરો જ નહીં. શ્રીજી મહારાજે જનક રાજાને કેટલી એવી સ્થિતિ હતી, આત્મસ્થિતિ, પણ તોય મહારાજે જનક રાજાને પણ કુસંગ તો કરો જ નહીં એવું લખે. કુસંગ છે ને એ બે મણ દૂધ પાક હોય અને જરાક સર્ફની લાર પડી અંદર, આટલો જ કુસંગ, બે મણ દૂધ પાક બધું બગાડી નાખે, જે ખાય એનો પ્રાણ જાય એવું. એટલે કુસંગ તો બધું ગમે એટલું જ્ઞાન કર્યું હોય, ધ્યાન કર્યું હોય, બધા આ નીક ને બધું કરીને જે કુસંગ જે જરાક લાગે ને ફેંકી જતા, ફેંકાઈ જાઓ આમ એવું છે. કુસંગ એ શબ્દ સાંભળવા જ નહીં. શ્રીજી મહારાજ કહું છે એમાં વિશ્વાસ રાખો, એમના શબ્દો સાંભળો. અને આ કુસંગ કુસંગ બધું નેગેટિવ છે, એ બધું તમને પાયા ઉખાડી ફેંકી દે આવું છે. અમારા જો ડાંગરામાં ના ડાંગરાની ગામ છે, ત્યાં વંટોળા હતા, તો આપણા રમેશભાઈ હતા ને 30 ફૂટ ઉપર ઊંચ્યા, અને પછી આમ આમ કરી નીચે. એટલા તો કુસંગ છે ને, કુસંગના શબ્દ ગોમરી ખાઈને નાખી હતા. કુસંગ કરતા જ નહીં, બધું કરો કુસંગ તો કરતા જ નહીં. કોઈની અવરી વાત, કોઈની ગમે હું જ્ઞાની ધ્યાને પેસી જ જાય, અંદર પેસી જ જાય. અને પછી એને ટાણું આવે ત્યારે ઓલું ઘા કરે,

એટલે આ સારા શબ્દો સાંભળવા, બધું જો ગુણગ્રહી આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ, ગુણગ્રહણ કરું એ આપણે એટલું જ પોર્ટફોલિયો, બીજું કાંઈ નહીં. જે આ ગુણગ્રહણ ગુણગ્રહણ બધેથી નેગેટિવ વાત સાંભળવી જ નહીં, ભૂલથી પણ નહીં સાંભળવી, તમને અસર કરી જ જશે.

श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे, स्वामी वात करी जे। भगवान तो पोताना भक्तनी रक्षा करवा बैठा छे, तेनी पैठे तो जेम पापड़ आँखनी रक्षा करे छे, ने हाथ कंठनी रक्षा करे छे, ने मावतर छोकरानी रक्षा करे छे, ने राजा प्रजानी रक्षा में छे, तेमज भगवान अपनी रक्षा में छे। स्वामी गौ भगवान तो पोताना भक्तनी एमने जे आश्रय है अने नाम ले छे, टूक में भगवान आश्रय छे, एनी रक्षा में भगवान बैठा छे। आम तो रक्षा बीज बधानी करे छे, आखी दुनियानी ब्रह्मांडनी रक्षा, पण मूळ जे एमनी पासे छे, એમને સંભાળે છે, એમને યાદ કરે છે, અને બધી રીતે ભગવાનનો આશરો છે, એની રક્ષામાં ભગવાન તત્પર બેઠા છે। જો ગુણાતીતાન સ્વામી શાસ્ત્રી મહારાજને આપત્તિ આવી તો આકાશ માર્ગે જતા હતા, અને કોઈ પૂછ્યું તો સ્વામી કહ્યું કે શાસ્ત્રી ભારત એમનું નામ લઈને કહ્યું કે એમની રક્ષામાં જઉં છું। એટલે દેખાય નહીં, આપણને દેખાય નહીં, પણ ભગવાન રક્ષામાં છે જ વૃત્તિ દ્વારા। એ તો અનંત પ્રકારની આપણે રક્ષા કરે છે। આપણે જોઈએ કે તમારે સામે જુએ તો જ રક્ષા કરે એવું નથી, ભગવાનની રક્ષા અનંત પ્રકારની છે। પણ મુખ્ય તો એમના ભક્તો છે એની રક્ષામાં, બીજા બધા તો જનરલ। આ જો કોરોના વાયરસ આવ્યું, આખી દુનિયાની રક્ષા કરે ભગવાન એવું નહીં, પણ પોતાના ભક્તની રક્ષા તો ખાસ કરે છે। અને આપણે દેખાય નહીં। જો એકવાર શ્રીજી મહારાજ ગાળામાં જતા હતા, અને પછી એક ઝાડા નીચે વિશ્રામ કર્યો, પછી આગળ જતા કોઈની જણસ ખોઈ ગઈ હતી, તો શ્રીજી મહારાજે કહ્યું આ જ છે। હવે પોતાના ભક્તની રક્ષા તો પક્ષ રાખવો જોઈએ, કદાચ લીધું હોય તોય ના પડવી જોઈએ। તો ભગવાન સામેથી કહ્યું કે આને બધું કર્યું છે, તો બધા તો બાકી રહે, પછી માર માર્યો બધું, પછી શાંત પડ્યા। તો શ્રીજી મહારાજને કહું કે ભગવાન મેં કંઈક લીધું નથી, કર્યું નથી, અને તોય મારી સાથે એને તમે અમથામથા ફસાઈ દીધા, અને મારે માર માર્યો। સ્વામી કે 10 જન્મનું વેર હતું, અને તો આ થોડાકમાં પૂરું કર્યું। હવે આવી રીતે થાય તો આપણને ખબર ના પડે, પણ ભગવાન સદા રક્ષામાં જ છે। ટૂંકમાં ગમે એમ હોય પણ આપણી રક્ષામાં જ બેઠા છે। સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરી 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે, ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે, જેમની તો બહુ મોટી દ્રષ્ટિ છે। ખાલી 5 જણને કુણીનો ગોર ભાગે એવું નથી, 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે, તેનું પણ કલ્યાણ કરવું પડશે। જેને નામ લીધું જાણે અજાણે,
પણ તો આપણે કલ્યાણ કરવું પડશે. ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવે છે, અને આખા બ્રહ્માંડને સત્સંગ કેટલી મોટી વાત છે. આખા બ્રહ્માંડ આપણે તો આફ્રિકા ખંડ, ઇંગ્લેન્ડ, યુરોપ, જાપાન એ બધાને આપણે સત્સંગ થાય તો કેટલા બધા રાજી થઈએ. તો મહારાજે કહ્યું કે આખા સ્વામીએ કહ્યું કે આખા બ્રહ્માંડ સત્સંગ કરાવે છે, એટલે અમે દર્શિત અન્નકુટી બ્રહ્માંડ જોતા હોય. એક હસ્તામલ અનંતકોટી બ્રહ્માંડ જોતા હવે એને આ શું હિસાબમાં. પણ આપણે દ્રષ્ટિ થોડી વાર પૂરતું પામી જવાય, પણ અખંડ એ દ્રષ્ટિ રહે કે આવા સમર્થ છે તો બ્રહ્માંડોનું કલ્યાણ કરી શકે છે, એવો ભાવ અખંડ રહે. આપણને લબક ઝબક રહે છે, કથા વાર્તામાં જ્યારે વાત આવે ત્યારે રહે છે, પણ પછી આપણે જે કરતા એ કરવા લાગીએ છીએ. 5-10 વાર સ્વામિનારાયણ સ્વામીનું નામ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે, ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવો છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, હીરો છે તે કોઈ રીતે ફૂટે નહીં, પણ તે માકડના લોહીથી ફૂટે. પ્રયોગ કરવા જેવો છે. સ્વામી કહ્યું છે માની લેવાનું, ફૂટે કે ના ફૂટે, પણ સ્વામી કહ્યું છે એ સત્ય વક્તા છે, સત્ય હંમેશા સાચું જ બોલે છે, તો એ ફૂટે કે ના ફૂટે એ પ્રયોગ કરવા જેવું નથી. કેટલાય માકડ મારવા પડે, બધું એ ગળમથલમાં પડવું નહીં. સ્વામી કહ્યું છે માની લેવાનું, હીરો છે તે કોઈથી ફૂટે નહીં, પણ તે માકડના લોહીથી ફૂટે, તેમ વાસના કોઈથી ટળે નહીં. મુદ્દો તો આ મહારાજને આ સમજાવ્યો છે સ્વામીને, કે તેમ વાસના કોઈથી ટળે નહીં. કોઈ તે વાસના, વાસનામાં વાસના ફૂટે, એક વાસના હોય એમાંથી બીજી કેટલી વાસના ફૂટે એનો અંત જ આવે એવી નથી. તેમ વાસના કોઈ જ ટળે નહીં, પણ મોટા કહે તેમ કરે. જો મોટા તેમ કહે તેમ કરે, તેનો ગુણ આવે, એની ક્રિયા ગમે તો તેથી ટળે. એટલે મૂળ સત્પુરુષ મળ્યા છે આપણે, એમાં લક્ષ દોરવું, અને મારે કે કોઈ વાસના ટળે એમ નથી, પણ મોટા મોટા પુરુષના સંબંધથી વાસના ટળે. પણ શું કરવું પડે તેની સાથે સાથે, કે એનો તેનો ગુણ આવે, એમનો ગુણ આવે. આપણે સૌમાં હોઈએ પણ ધ્યાન ના હોય અને એવું બને, એક બે હોય તો ધ્યાન સામસામા આવે, પણ સમૂહ હોય મોટો સમૂહ તેમાં તો કોઈ શું કરતું હોય, કોઈ કયા વિચાર કરે, પણ એમની એમનો ગુણ આવે. એટલે સ્વામી સામે જ